તો ધ્યેય કહ્યું, પણ ધ્યેય ભગવાન છે, કારણ કે વધારેમાં વધારે સુખ ભગવાન છે અને આપણે સુખી થવું છે. તો ભગવાનને પહોંચવાનો જે વિચાર આવવો જોઈએ, એ વિચાર આપણને આવ્યો હવે અને અંદર દ્રઢ થયો, પછી હવે સાધનામાં શું કરવાનું છે. તો અમુક આપણને સમજાય છે કે પૂજા કરવાની, એ દેખાય એવું છે, મંદિરે જવાનું, રવિવારની સભામાં જવાનું, બરાબર છે. પણ એક બીજી સાધના છે આગળની, એ આજે અત્યારે વિષય આપ્યો એ, કે કોઈનો અભાવ ના આવે, કોઈનો અવગુણ ના આવે, એ દિશામાં વિચારવાનું આવે. હવે એ દેખાતું નથી. કોઈ દારૂ પીવે તો ખબર પડી જાય, બીડી પીવે તો ખબર પડી જાય, સભામાં ના આવે તો ખબર પડી જાય. પણ સભામાં આવ્યા પછી અવગુણ લે તો ખબર શું પડે? સભામાં જ બેઠો છું એટલે બોલતો નથી, અવગુણ લે છે ખાલી, કે આ દિનેશભીના કામમાં છે. એવો મને વિચાર આવ્યો ને, એ મારી સાધના ખોટી થઈ. જો સૂક્ષ્મ છે, પણ એ સૂક્ષ્મ છે, પણ જો જાણપણું ના હોય ને તો આપણે આપણને આગળ જતાં રોકે છે. હવે એ રીતે જે આપણે સમાગમમાં અહીં આગળ આવીએ જ છીએ, સંતોના યોગમાં આવીએ જ છીએ, હરિભક્તોના યોગમાં આવીએ જ છીએ, એમાં આપણે કેટલાકની સાથે કામ પણ કરવાનું છે, એમાં વધારે સાચવવાનું. તમે બધા અમેરિકા રહો છો, અમે ભારત રહીએ છીએ, હવે અમે અહીંયા આગળ આવ્યા, હ્યુસ્ટન ચાર દડા રહેવાનું છે. હવે એમાં અમારે તમારી સાથે કેટલો પ્રસંગ, પણ તમારે વધારે પ્રસંગ. પાછા એમાં ડલાસવાળા બેઠા છે, દિનેશભાઈ અને નરેન્દ્રભાઈ અને વિનુભાઈ, બધાને આપણે ઇન્દ્રવદનભાઈ અને હર્ષદભાઈ, આ પાછા હ્યુસ્ટનવાળા છે આપણા બટુકભાઈ. પછી તમે હ્યુસ્ટન છો, ડલાસ છો, હ્યુસ્ટનવાળા આપણા કનુભાઈ બેઠા છે, એ બધા એને રોજ ભેગા થવાનું. તમારે કોક વાળ, તમારો બહુ વાંધો ના આવે, અમારો તો જે જરાય વાંધો ના આવે, ચાર વર્ષે ભેગા થવાનું એટલે એમાં પ્રશ્ન ના આવે. હવે એની અંદર કેવી રીતે રહેવું આ શીખવું પડે ને, એ પણ એક ભાગ છે, એ પણ એક સાધનાનો ભાગ છે. એની ઘણી બધી વાતો મહારાજે લખી છે, મોટા પુરુષોએ લખી છે. તો કેવી રીતે રહેવું? તો પહેલી વાત કે જ્યારે આવી રીતે આપણે બધાના સમાગમમાં રહેવાનું છે તો કોકમાં આપણને અવગુણ દેખાય તો એમાં પહેલો વિચાર એ કરવાનો કે અવગુણ જે મને દેખાયો અથવા તો દેખાતા પહેલાં સંભળાયો, ઘણીવાર સાંભળીને આપણે બધું નક્કી કરતા હોઈએ છીએ, એ સાચું છે? ધારો કે તમને એમ કોઈએ કહ્યું કે આ દિનેશભાઈ દારૂ પીવે છે, તમે સાંભળ્યું, પણ તમારે જરા વિચાર કરવો જોઈએ કે આ આ કહેનાર વ્યક્તિ એટલી પ્રમાણિક છે કે બસ કહે એટલે માની જ લેવાનું, આપણે સાંભળી જ લેવાનું, બસ સાચું જ માની લેવાનું. તમારે વિચાર કરવો જોઈએ કે વ્યક્તિ કહેનાર કોણ છે, એ વિચાર ના કરો, માની લો તો નુકસાન કોને છે? તમને છે, તમે સ્વીકારશો નથી. ઘણી વાર એવું હોય, તમે કેટલું સાંભળો છો, તમે થોડા ઉડા ઉતરશો ને ખબર પડશે કે એવું છે જ નહીં. અમે એકવાર ત્યાં પટલાદરામાં હતા અને મને કોઈએ વાત કરી કે દેવચરણ સ્વામીને ફ્રેક્ચર થયું છે. મેં કહ્યું તમને બધાને ફ્રેક્ચર થયું ખબર પડી, અને સાધુ તરીકે મને ખબર ના પડી કે અમે તો ધૂને કરી. પછી મેં બધી તપાસ કરી, મેં કહ્યું શું થયું તમને, ફ્રેક્ચર ક્યારે થયું કે જાણો, અમને તો કંઈ ખબર નથી. કે મને ફ્રેક્ચર એ નથી થયું, મસ્કોડે નથી થયો, તો પછી આ ફ્રેક્ચર આવ્યું ક્યાંથી? તો જુઓ, સ્વામિનારાયણ સંપ્રદાય મોટો છે. જૂના મંદિરમાં કોઈક દેવચરણ સ્વામી હોય ને કંઈક વાત નીકળી હોય અને કોકે સાંભળ્યું કે દેવચરણ સ્વામી નામ થયું, હવે એણે દેવનંદન કહ્યું હોય અને તમે સાંભળ્યું દેવચરણ, ઘણું બધું એવું સંભળાય છે, એ બધું જાત જાતનું બધું ઘણી વાર સાંભળવામાં ભૂલ થતી હોય છે. તો એ રીતે થયું હોય, ગમે તે થયું, પણ જો અધ્ધરતાલ વાત આવી કે નહીં તો એ સાંભળેલું ખોટું થડે છે ને. પણ ધારો કે એવું નથી, ચલો સાચું છે કે ભાઈ દિનેશભાઈ દારૂ પીવે છે, 100% સાચી વાત છે, પણ એણે જે સ્ટેટમેન્ટ કર્યું આજે કે દારૂ પીવે છે એ ખોટું હોઈ શકે, એણે જોયેલું તો ખોટું હોય, કારણ કે એણે જે ગઈકાલે જોયું હતું અને આજે માણસ સુધરી ગયો હોય. યાદ રાખો, સુધરે છે આપણે જોયું છે, ઇમિડિયેટ પણ સુધરી જાય. મેં ગઈકાલ વાત મોહનભાઈની કરી હતી કે નહીં? હવે ધારો કે એને કોકે જોયો હોય, જે દિવસે પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યો અને આગલે દિવસે દારૂ પીવે, તો 100 એ જ પોતે કહે છે કે હું પીવું છું, પણ તમે એવું નથી કહી શકતા કે દારૂ પીવે છે, આજે કાંઈક આજે છોડી દીધું છું. તો તમે એવું બોલો એ ખોટું થઈ ગયું ને, તો આ સેવા થઈ ગઈ ને.
તો સાધનામાં વિઘ્ન આવ્યું, તમારે જે નથી કરવાનું એ કર્યું, એ તમે ક્યાં કર્યું? એ કરાય જ નહીં. એટલે આ દેખાતું નથી ઘણી વખત, અને આ કેટલી ગંભીર વસ્તુ છે. ગુણાયતાન સ્વામી એક વાતમાં કહ્યું કે નિત્ય લાખ રૂપિયા લાવતો હોય, બધા જેટલા ફાઇનાન્સવાળા છે ને બધા, અહીં બધા વિચારજો બરાબર, કારણ કે એને ફાઇનાન્સના વિચાર એને વધારે ખબર પડે. નીલકંઠભી બેઠા છે ને આ બધા, એને પાછું મુખ્ય જવાબદારી છે, જવાબદારી તો બધાની છે, પણ એને તો જો નિત્ય લાખ રૂપિયા લાવતો હોય પણ સત્સંગનું ઘસાતું બોલે તો એ મને ના ગમે. હવે જુઓ આપણું લક્ષ્ય શું છે. નીલકંઠભાઈ ભગવાન મંદિર નહીં, યાદ રાખજો, તમારા મંદિર બાંધવાનું છે એ લક્ષ્ય ન હોય, અંતિમ લક્ષ્ય ન હોય. તમે મંદિર વ્યવસ્થિત બાંધશો તો તમારું એ સાધન સિદ્ધ થઈ જશે, એ લક્ષ્ય તરફ લઈ જશે, પણ મંદિર એ લક્ષ્ય ન હોય. આ ક્લિયર પિક્ચર રાખવાનું યાદ રાખો, બધાએ બરાબર ખ્યાલ રાખવાનું. લક્ષ્ય તો અમારું ને તમારું એક જ છે, ગમે તે અમે સાધુ થયા તો અમારું લક્ષ્ય ભગવાન છે. અને તમે ગૃહસ્થ છો, મોટેલ ચલાવતા હશો, હોટેલ ચલાવતા હશો, સ્ટોર ચલાવતા હશો, ગમે તે ચલાવતા હો, પણ તમારું લક્ષ્ય પણ ભગવાન જ છે. મંદિર કરો, બીજી પ્રવૃત્તિ કરો. હવે એ જે ભગવાનને પામવાના છે એને માટેનું સાધન શું બતાવ્યું, એને માટેનું મુખ્ય ઉપાય, તેનો ઉપાય લખ્યો છે, એ ઉપનિષદમાં જ લખ્યું છે, નાયમાત્મા પ્રવચને ન લભ્ય હો, ન મેધયા ન બહુના શ્રુતે ન યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય તસ્ય એષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. કે એ આત્મા એટલે કે પરમાત્મા એ પ્રવચનથી નથી પામતા, તો એકલા પ્રવચન નથી કરવાના, પ્રવચન નથી કરવાના નહીં, એકલા પ્રવચન ન બહુ ના શ્રુતે ન, બસ ખાલી તમે સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો નવી નવી રીતે, એટલાથી બી નથી થતું. ન સાંભળવું એવું નથી, પણ એટલું સાંભળવાનું નથી. ન બહુ ના શ્રુતે ન મે દયા, અત્યંત તીવ્ર બુદ્ધિ હોય, કોઈ કંઈક હું બુદ્ધિથી બધું સમજી લેવું. યાદ રાખો બુદ્ધિની બી ઘણી મર્યાદાઓ છે. તમારી આંખ ગમે તેટલી પાવરફુલ હોય પણ તમને બેક્ટેરિયા ના દેખાય, આંખની મર્યાદા આવી ગઈ. તમારો કાન ગમે તેટલો પાવરફુલ હોય અલ્ટ્રાસાઉન્ડ ના સંભળાય, એ મર્યાદા આવી ગઈ. એમ તમારી બુદ્ધિ ગમે તેટલી તેજ હોય તો એ ભગવાનની વાત ના સમજાય. આ લખ્યું છે ઉપનિષદમાં, યતો વાંચો નિવર્તંતે અપ્રાપ્ય મનસાસ, મન પણ પહોંચી શકતું નથી, મન પણ સ્થિર થઈ જાય છે ત્યાં આગળ. તો એવી વાત છે, તો કેવી રીતે પમાય છે કે યમે વૈશ્ય વૃણુતે, જેની ઉપર એ પરમાત્મા કૃપા કરે છે એનાથી પમાય છે. એ વાત નિષ્કવાન સ્વામીએ લખી છે ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં, કે સંત કૃપાએ સુખ ઉપજે. આ ભગવાનનું સુખ, આ ખાવા પીવાના સુખની વાત ન હોય તો એમને બીજી ઘણી રીતે ઉપજે છે, પણ આ ભગવાનના સુખની વાત છે. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કાજ, એ પેલા કાજા આધ્યાત્મિક વાસના ટર, એ કાજ છે, એ કાર્ય છે. વેપાર સારો થાય એ કાર્ય છે, દુકાન સારી ચાલે એ કાર્ય છે, શરીર સારું રહે એ કાર્ય છે, પણ આ કાર્ય મોક્ષનું કાર્ય. તો સંત કૃપાથી સરે કાજ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. તો એમાં સંતની કૃપા, પાંચ સાત વખત નિષ્કવાન સ્વામી આ લખ્યું છે, તો જે એમાં કૃપાની વાત આવી છે. હવે ગુણાયતાન સ્વામી કહે છે કે તમે સત્સંગનું ઘસાતું બોલ્યા અને તમે બીજી બાજુ આટલું બધું કર્યું, રોજના એક લાખ રૂપિયા લાયા, પણ એ તો ગુણાયતાન સ્વામી બોલ્યા છે. પણ ગુણાતીતાનંદ સ્વામી તે વખતે અમેરિકામાં હોત તો રૂપિયા બોલત, એ ડોલર બોલે ને, અને પછી આજે ગુણાયતાન સ્વામી હોય તો લાખ બોલે. તે વખતના લાખ અત્યારના કરોડ કહેવાય ને, 10 મિલિયન બોલવા પડે ને. એટલે આજે વાતનું ભાષાંતર કરવું હોય અને અમેરિકામાં અહીં બેઠા જ છીએ, હ્યુસ્ટનમાં તાર કરવું હોય તો એવું બોલાય કે રોજ 10 મિલિયન ડોલર લાવે એટલે આ કોમ્પ્લેક્સ નીલકંઠ બી ઊભું થઈ ગયું, એક એટલાની જ જરૂર છે ને બસ. એટલે એક જ જણે આખું પૂરું કર્યું. આટલી કેપેસિટી હોય, હવે છે કેપેસિટી આપણી એટલી, પણ કદાચ એટલી હોય, પણ ઘસાતું બોલે તો મને ના ગમે. તો ગુણાયતાન સ્વામીને ના ગમ્યું તો મહારાજને પણ ના ગમ્યું. તો જે કાર્ય કરવા માટે આપણે આવ્યા છીએ, જે ધ્યેય લઈને ના થયું,
આમ કાર્ય થયું પણ ધ્યેય ના થયું. જુઓ ઘણા કાર્યો થાય છે, તમે જોજો. પેલું ગણેશ ઉત્સવ ઉજવાય છે, ખબર છે ને તમને ભારતમાં? તમને એમ લાગે કે શું ગણેશની ભક્તિ છે લોકોનો, હો હો હો, પણ ગણેશની ભક્તિનો છાંટોય દેખાય નહીં. સુરતમાં વચમાં 3 વર્ષ પહેલાં ગણેશ ઉત્સવમાં હું ત્યાં હતો, 25,000 ગણેશ પધરા હતા. ખૂણે ખાંચરે ગણેશ ગણેશ ગણેશ સિવાય કશું દેખાય જ નહીં. લે પણ પછી અંદર ઉડા ઉતરો તો ખબર પડે કે ગણેશને એમને કોઈ લેવા દેવા નથી. એક ઠેકાણે ગણેશ પધરા પધરામણી નીકળ્યા, તે પાછળ બેસે અહીં ગણેશજી પધરાયા છે, પાછળ બધા એના બધા જે વ્યવસ્થાપકો હતા એ પત્તા રમતા હતા. મેં કહું જોઈ લો, તો મને એક ભાઈએ કહ્યું કે પત્તા રમે એનો તો વાંધો નહીં, પણ હમણાં ગણેશની યાત્રા નીકળશે તો પીન નીકળશે. લે હવે એ ગણેશજીને ફાવતું છે. કહેવાની વાત શું છે કે આવી તો બધી પ્રવૃત્તિ ચાલે જ છે, તો એ આપણે કરવા નથી આવ્યા. એટલે ધાર્મિક સ્વરૂપ આવ્યું, એમાં આપણે મંદિર બાંધ્યું, આ બધી પ્રવૃત્તિ થઈ, પ્રવચન થયું, કથા થઈ, કીર્તન થયું, પણ બેઝ તૂટી ગયું, તો એ ના તૂટવું જોઈએ. તો જો આ વાતોનો ખ્યાલ રાખવો પડે, અગત્યની બાબત છે. આમ લાગે છે નાનું, પણ ઘસાતું બોલ્યા એટલે પેલું કપાઈ ગયું. હવે એ દેખાતું નથી, અમુક વસ્તુઓ દેખાય છે પણ અમુક દેખાતી નથી, પણ એ નથી દેખાતી એ ભયંકર હોય છે. એટલે આ ખ્યાલ રાખવો પડે. તો એક એક એ અવગુણ કેમ આવે છે, એ અભાવ કેમ આવે છે, આ બધું વિચારવું પડે. તો એમાં પહેલી વાત આવી કે આપણે કોઈ પણ વ્યક્તિના યોગમાં આવીએ તો કોઈ પણ આપણને કંઈ કહે તો એકદમ માની ન લેવું, અને નેગેટિવ બાબતમાં તો ખાસ ધ્યાન રાખવું કે આવો છે આવો છે. કદાચ હશે, આપણે એવું દરેક વખતે એવું નથી કહેતા કે નથી, પણ એવું માની લઈ અને પછી એના જ વિચાર કર્યા કરીએને તો આપણું કામ ના થાય. કોઈ આવીને કહ્યું બરાબર છે, એણે જોયું છે અને કદાચ સાચું હશે કે દારૂ પીવે છે, બરાબર છે, પણ તેથી શું? ધારો કે આવીને કહ્યું તો આપણે શું કરવાનું? એમાં ખાલી સાંભળવાનું જ ને? તો કહેનારે વિચાર કરવો જોઈએ, સાંભળનારે વિચાર કે આપણું કામ નથી. કહી દો ને સંતોને જે સંભાળે છે ને, આપણે સાંભળ્યા કરીએ તો એવા તો એક દુનિયામાં કેટલા પીવે છે, તો ક્યારે આપણો પત્તો પડશે? એટલે એક વિચાર આ કરવાનો. બીજી વાત, ધારો કે આપણે કહ્યું કે ભાઈ સાચું જ છે ચલો, પણ તો કરવાનું શું પછી? કે દારૂ પીવે છે, અને ધારો કે તમને એમ કહ્યું તો શું કરવાનું? તો બરાબર છે, તમને કહ્યું તો તમારે એને પૂછવાનું કે ભાઈ તમે કોઈ જવાબદાર વ્યક્તિને વાત કરી છે? તો કે ના, તો એને કરો ને, એને સૂચના કરવી. કોકો અહીંયા આગળ કહે, અહીંયા આગળ દાન પુરુષ સ્વામી છે એમને જરા કહો, અથવા તમને એમ લાગતું હોય કે વિનુભાઈ કહી શકે એવા ડલાસમાં તો એને વાત કરો. બધું કે સ્વામીને કહેવાની જરૂરિયાત છે નહીં, પણ વિનુભાઈ કહી શકે એવા છે એની સાથે સર એને કહો તો સુધારો થશે. સુધારો કરવાનો છે, કે બધું કંઈ છે જ બધું ઘણું ખરાબ છે, પણ આપણે બધું ચર્ચા જ કર્યા કરવાની છે, એમાં આપણો ટાઈમ જતો રહે છે. અને ટાઈમ એટલો નથી જતો, એનર્જી પણ જાય છે, ઘણું બધું જાય, તો એ ના કરો. ચલો હવે ધારો કે જાણી લીધું અને તમે સૂચના આપી, પછી એ માણસ સામે મળ્યો, કેવી રીતે વર્તવાનું? એ ભૂલી જવાનું અઘરું છે, પણ એ ભૂલવું એ ભગવાનના સ્વરૂપમાં, જો ભગવાનને પામવાના જ, પેલું સુખ લેવું છે તો એનું ડિસિપ્લિન પછી જુદું આવ્યું કે એ ભૂલી જવાનું છે આપણે, કે છે એનામાં, પણ છે છતાં આપણે નથી એવી રીતે એની સાથે વર્તવાનું, તોય આદર રાખવાનો કે આવ્યો છે ને અહીંયા આગળ, એક દાડો સુધરશે. હવે જો જૂના દ્રષ્ટાંતો યાદ રાખો, પછી વાલીઓ ભીલ કેવો હતો અને પૂછો, આ પીરી જર્સીવાળાને પૂછો, વાલ્મીકી ઋષિનું નામ સાંભળ્યું છે? વાલ્મીકી ઋષિનું નામ એ સાંભળો, એ જાણો. તમે સાંભળ્યું છે? તમે સાંભળ્યું છે? કોણ હતો? રામાયણ લખનાર. પણ પહેલાં કોણ હતા? રામાયણ લખતા પહેલાં શું હતા? ભયંકર લૂંટારું, વીરપ્પનનો ભાઈ. વીરપ્પન ખબર છે? અરે તામિલનાડુ ને આંધ્ર અને કર્ણાટક બધાને હલાવે છે, એનો ઇતિહાસ સાંભળો, તમારું ભીજું કામ ના કરે. એવો વીરપ્પન નીકળ્યો છે, 3 સ્ટેટના અંદર રાખે છે એને. તો બધું હમણાં હું ત્યાં ગયો હતો, મેં પૂછ્યું હતું, બલ ભલાને હલાવી નાખે. હમણાં પહેલાંને છોડ્યો ને, પેલો સિનેમાનો એક્ટરને પકડ્યો હતો, તે કેટલા કરોડ લીધા, બધા આપ્યા એને. એવો વીરપ્પન, આ વીરપ્પનનો બાપ હતો વાલીઓ લૂંટારો, જબ્બર વીરપ્પન મોટો, એને નારદ જેસુદાર દીધો. જોઈ લો,
એને ઋષિ બનાવે તો એ સુધરી શકે, નારદજી સુધારી શકે તો સહજાન સ્વામી ના સુધારી શકે. તો જો ઉપાસના આવી, આપણે કહે છે ને સર્વોપરી, તો સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી એટલે શું? તો આ ના સુધારી શકે? તો એ આપણને ખબર નથી એટલે આપણે કહે કે દારૂ પીવે છે, આ ફલાણું પીવે, અરે ઘણા પીવે છે. અત્યારે બધા એવા કેટલાય છે, બધા મેં કાલે વાત કરી હતી ને આત્મા બ્રહ્મદર્શન સ્વામી પેલાની વાત કરી છે, પેલા વડોદરાવાળા એ વીરપ્પનનો ભય છે, અત્યારે સત્સંગી છે, એટલો વ્યવસ્થિત થઈ ગયો છે. એનો ઇતિહાસ તમે સાંભળો ને તમને એમ થાય કે શું પ્રમુખ સ્વામી મહારાજ કાર્ય કરે. આવો માણસ સુધરી શકે તો સામાન્ય કેમ ના સુધરી શકે? તો જો એ થોડી ધીરજ જોઈએ આપણે, આપણે કે નકામો છે, કોઈ નકામો છે જ નહીં, આજે ખરાબ છે બરાબર છે કાલ સુધરી જશે. તો એવા કેટલાય બધા સુધરે છે. તો જો એંગલ રાખવો પડે, એટલે એ એંગલ જો આપણા માઇન્ડમાં હોય તો જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય, નહીં તો કે નકામો છે. તો બધા નકામા જ છે. એક વખત ગુણાયતાન સ્વામી અને મહારાજ આમ બધા સંતોન ભારત પીરસવા નીકળ્યા અને ગુણાયતાન સ્વામી બાજુમાં ઊભા હતા. પછી મહારાજે કોઈ જણે એવો સંકલ્પ કર્યો કે જેના હૃદયમાં આ જગતનો એક પણ ઘાટ થતો હોય એને પીરસવું નહીં. એટલે પછી આમ નીકળ્યા અને તમારે જેવા હરિભક્તો ને અમે જ બધા બેઠા હતા, બધા સંસાર છોડીને જ બેઠેલા. એટલે મહારાજા અને પતને લાત મારીને આગળ, બીજા લાત મારીને આગળ, બધા ઠરી ગયા. એમ મહારાજા જો પતર ઉડાડે આમ. એટલે ગુણાયતન સ્વામી કે શું છે, કેમ આજે કંઈ નવી લીલા છે? કે આ નવી લીલા છે કે શું પણ છે શું? કે મેં એવો વિચાર કર્યો કે ભાઈ જેનામાં જગતનો એક પણ ઘાટ ક્રિયા નહીં, જગતનો એક પણ ઘાટ ના થતો હોય એને પીરસવું, કે આપણે બે જ રહીશું, બધા નીકળી છે હાર તરકે આપણે પ્રોગ્રામ બદલો. એટલે પછી તો એમ એમ જો વિચાર કરીએ ને તો કોઈ રહે એવું નથી. આપણે બધા આપણે જોઈએ છીએ તો આપણામાં એ ખામી છે. એટલે આ એક વિચાર કરવાનો કે ભાઈ આ યોગમાં આવ્યો છે તો આ સુધરશે. એના સ્વામિનારાયણ ભગવાનના વચન છે, એવું વાંચ્યું છે, મેં મારી ભાષામાં કહ્યું પણ સ્વામિનારાયણ ભગવાને આ સમજાવ્યું છે. એના શબ્દો છે, એનું વતનામૃત છે ગઢડા પ્રથમનું 24મું. ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠે પોર કેફ રહેતો નથી. આપણને મળ્યું છે એ ભૂલી જઈએ છીએ ને આપણે. તમને ભગવાન મળ્યા છે કે નહીં, પહેલાં તમારી પાસે ભગવાન છે બરાબર, એ ખબર જ નથી. તમે અત્યારે અહીં બેઠા છો અને આંખ બંધ કરીને બેઠા હો અને આંખ ખોલો અને પ્રેસિડેન્ટ બુશ અહીં બેઠા હોય તો દિનેશભાઈ જગ્યાએ વટુકભાઈ, તો તમારા વિચારો બદલાઈ જાય. તમને પ્રેસિડેન્ટ પૂછતા નથી કે તમે કોણ છો શું છો, પણ તમે એને જાણો છો. પ્રેસિડેન્ટને ખબર નથી કોણ બેઠો, બટુક છે કોણ છે જે હોય તે, પણ તમને કાંટો ચડી જાય કારણ કે તમે જાણો છો. અને તમને પૂછે કે હાઉ આર યુ બટુકભાઈ, એટલે તો બટુકભાઈ ક્યાં ચડી જાય. અને પછી તમને કહે કે મારા ઘેર જમવા આવજો અથવા હું તમારા ઘેર જમવા આવીશ, એટલે તમે તો બધું ભૂલી જાઓ, પ્રેક્ટિસ એ બંધ કરી દો, મારા ઘેર જમવા આવવાના જ લો. કારણ કે યુ નો, તમને એ ખબર છે કે આ પ્રેસિડેન્ટ છે, તો આ કોણ છે અને એ ક્યાં છે? તમારી પાસે છે, આ વચન છે. અને કેટલો સમય છે? તમને પ્રેસિડેન્ટ બુશ મળ્યા, ક્લિન્ટન મળ્યા હતા, એ પહેલાં કોણ હતા? એ પહેલાં બુશ હતા, એ મળ્યા છે તમને? મળેલા તમને રૂબરૂ મળ્યા છે કે દૂરથી? જેસો મેં કરેલા તો એ કાંટો છે. આપણે એક છોકરાને કોઈકને મળ્યા છે, એ છોકરાના કંઈક પેલા ક્લિન્ટન કે કોઈક મળ્યા હતા. બદ્રી બદ્રીનાથ ક્યાં ગયા? એ ગયા છે કે ત્યાં કાર્યક્રમ? એ કહે છે મને મળ્યા છે, તો એનો કાંટો છે. તો બરાબર છે, એનો કાંટો રાખો. અમારે પેલો શાસ્ત્રી છે, એનો ભાઈ હિમાંશુ પેલા એટલાન્ટામાં છે, એનો ભાઈ પેલો ત્યાં પ્રોફેસર છે આપણે બ્રહ્મભટ્ટ અમદાવાદ વાળો. તે પછી આપણે ગુણાતીત દ્વિશતાબ્દીમાં આપણા કોણ પેલા પ્રેસિડેન્ટ જયલસિંહ આવેલા, એટલે એનો તો બધો પ્રોટોકોલ જુદો જ હોય. એટલે પછી એ મંદિરે દર્શન લઈ જવાના હતા, આપણું મુખ્ય મંદિર હતું ત્યાં. એટલે એ જ્યાં મંદિરમાં પ્રવેશ કરે ત્યાં એમના બૂટ કાઢવાના. એટલે એમની સેવામાં આ હિમાંશુ શાસ્ત્રીને રાખેલા, એટલે એને ખુરશી રાખવાની અને એના બૂટ કાઢવાના. MSc થયેલો, એ બૂટની સેવા કરે. પછી એને કહેલું કે આમ આમ જયલસિંહ બાપા દર્શન કરી અને બીજે પગથિયે ઉતરે ત્યારે ત્યાં ખુરશી તૈયાર રાખવાની અને બૂટ એમને પહેરાવી દેવાના.
એ જ્યારથી એને એને સેવા મળી એટલે એના જ કેફમાં ફર્યા કરે. એ જાણે કે જેલસિંગ દેખાય ને બૂટ જ દેખાય, બીજું કશું દેખાય જ નહીં. અને અત્યારે તમે એને પૂછો તો એને જ દેખાતું છે કે બસ જેલસિંગ બાપા લો બૂટ પહેરાયા છે. એટલે પણ તને કોઈ પૂછતું નથી, જેલસિંગ બાપાને ખબર નથી મને કોણે પહેરાયું, પણ એને ખબર છે. જો એટલે આમાં કોન્શિયસ જ બદલવાની છે. અને બીજું શું છે, હવે જેલસિંગ તો મોટા છે જ, આપણે ના નથી પાડતા, પણ ભગવાન જેટલા મોટા છે. જો ભગવાનને દરિયા જેવડા કહીએ તો જેલસિંગને શું કહેવાય, ટીપુડી. બસ એ કોણ બોલ્યું, તમે જ્ઞાની છે લા, એ ટીપુડી બરાબર છે. તમે નરેન્દ્રભાઈ ટીપુડી સમજ્યા તો સારું, વિનુભાઈ સમજ્યા તો બધા સાંભળેલા, જ્ઞાની છે બધા ભેગા થયા એટલે વાંધો નથી. તમે સમજ્યા છો, આપણા પહેલાં ચશ્માવાળા આપણે કાલ પેલા એમાં ભેગા થયા હતા આ બાજુ મારી લાઈન. હા ટીપુડી તમે સમજ્યા, એ સમજો તાર, આ નવી થિયરી છે. ટીપુ સમજ્યા, ટીપુ ટીપુ સુલતાનની, હા ટીપુ એટલે ડ્રોપ અને ટીપુડી એટલે ડ્રોપલેટ. પણ ડ્રોપલેટની વ્યાખ્યા કરી છે કે ટાંકડીની અણી ઉપર જે પાણી રહે ને એ ટીપુડી કહેવાય. એટલે ભગવાન છે ને એ દરિયો કહેવાય, અને પ્રેસિડેન્ટ નહીં પણ આખી દુનિયાના રાજા હોય ને ટીપુડી કહેવાય. હવે એ ભગવાન તમારી પાસે છે જો આ કોન્શિયસનેસ, તો એ મહારાજા કહે છે. એટલે આમાં તો થોડોક ફેરફાર કરવાનો, એ ફેરફાર માટે આ શિબિર છે. યાદ રાખો, ફેરફાર ઓટોમેટિક થશે જો આ સમજાશે તો, અને નહીં સમજાય તો કેટલું કરો. તમારે લાઇટ કરવું છે, આ અત્યારે જે લાઇટ છે આ, આટલું લાઇટ કરવું હોય કેટલા દીવા જૂની રીત પ્રમાણે પ્રગટાવવા પડે. પણ અત્યારે આ બધું ગોઠવાઈ ગયું, પછી એક જ સ્વિચ દાબવાનું, હુરુ કરતું બધું થઈ જાય. અને પાછી એવી સ્વિચ આવે છે કે તમારે દબાવવા જ જવાનું, આમ જ દબાવવાનું બધું થઈ જાય. અમારું એટલાન્ટા એવું છે, કંઈ આમ દબાવવાનું થઈ જાય, બધું બધું બંધ થઈ જાય. લ્યો તો આમાં એવું જ છે. એટલે મહિમા સમજવાનો છે. પણ એ મહારાજા મહિમા કહે છે કે જો આ મહિમા સમજ્યો હોય પછી એ મહિમા આપણે બોલ્યા. અહીં પ્રવચન બ્રહ્મદર્શન સ્વામીએ કહ્યું, શ્રીજી મારા સર્વોપરી છે, સર્વોપરી બરાબર છે, પણ સર્વોપરીનો અર્થ શું થાય એ પછી સમજવું પડે. તો એ મહારાજા કહે છે, જો આગળ કહે છે, હા પુરુષોત્તમ મને મળ્યા છે. ભગવાન છે તો બરાબર છે, પણ મને મળ્યા છે. પ્રેસિડેન્ટ બુશ છે તો બધા જાણે છે, પણ તમને મળ્યા છે, અને તમને મળ્યા હોય તમને ઓળખે છે. તમે ત્યાં આગળ જાઓ અને તમે કહો કે વિનુભાઈ આવ્યા છે, આવા દો આવા દો આવા દો, એમ કહે ખરા? કોઈ 70 પ્રશ્ન પૂછે કોણ વિનુભાઈ છે, કે હું ઓળખું છું, તમે ઓળખતા ના ચાલે. એ ઓળખે છે, તમને કાર્ડબાર્ડ છે કંઈ તો અંદર દાખલ થવા દે. તો એ મળ્યા છે એટલે આ કે મળ્યા છે, અને તેનો અંતરમાં આઠે પોર કેફ રહેતો નથી, જે મારું પૂર્ણ કામ પણ થયું છે. આ નથી જાણતા એટલે આપણું પૂર્ણ કામ પણ નથી થયું, એવું નથી સમજતો, એ હરિના ભક્તને મોટી ખોટ છે. બીજી ખોટ નથી, આ ખોટ છે કે આ આપણે જાણતા નથી. તો ભલે નથી જાણતા એનો વાંધો નહીં, પણ કઈ ડિરેક્શનમાં આગળ વધવાનું છે તો આ જાણવાનું છે. કે યાત્રા કરવાની છે તો યાત્રા કરો, એનો વાંધો નહીં, પણ યાત્રાનો હેતુ આ હોવો જોઈએ. પછી કે યજ્ઞ કરવાનો છે તો યજ્ઞનો હેતુ આ હોવો જોઈએ. કે અમારે પાર્ટી કરવી છે તો કરો પાર્ટી, એનો વાંધો નહીં, પાર્ટી કરવી પડે, તમે ગૃહસ્થ આશ્રમમાં છો એટલે. પણ એ પાર્ટી આ રીતની હોય, પછી પાર્ટી કરો જગતની રીતે પાર્ટી હોય તો એ ખામી છે. પાર્ટી કરો, તમારો દીકરાને પેલો જન્મદિવસ ઉજવો, પણ આપણી રીતે ઉજવો, મંદિરમાં ઉજવો, કદાચ મંદિર ના હોય તો ઘરમાં ઉજવો, પણ આપણી રીતે ઉજવો. એ કારણ કે ડિરેક્શન પહેલી છે, યાદ રાખો, ધ્યેય પહેલું છે. જન્મદિવસ ઉજવવો પડે કારણ કે આ દેશની પ્રથા છે. જે દેશની પ્રથા હોય ને જે બધું, આપણે ત્યાં કોઈ જન્મદિવસ ઉજવતું નથી, ઉજવે છે કેટલાક, નથી ઉજવતા એવું નહીં. ખૂણે ખાંચરે કોણ જન્મદિવસ, ક્યારે જન્મ, કોને, કેટલાકને ખબર છે, કશું નથી કોઈ કરતું. પણ અહીં તમારો પ્રોગ્રામ જ થઈ ગયા બધાને, કેટલા કાર્ડ મોકલવાના, હેપી બર્થડે, મીણબત્તીઓ લાવવાની, બધું લાવવાનું, બધું લાવો, એનો વાંધો નથી. પણ બેઝ ભૂલી જાઓ તો બેઝ ન ભૂલાવું જોઈએ. એ ભગવાન, એને ભગવાનની વાત નાખો, આ ભૂલાઈ જાય છે. આપણે અમે અમેરિકાની અંદર જોયું, એક ઠેકાણે આવું કંઈક જન્મદિવસ ઉજવ્યું અને બધું જાત જાતના ખેલ કર્યા. શું જન્મદિવસ છે, એવું જમાયા છીએ આપણે, પણ ભૂલી ગયા આપણે. હવે લગ્નમાં એવું થાય છે, તમને લગ્ન કરવાની ના પાડીશ. તમે ગૃહસ્થાશ્રમમાં છો, લગ્ન કરો, દાદા કાચું લગ્ન સ્વામિનારાયણ ભગવાને ગોઠવ્યું હતું, બધાએ કંઈ સાધુ થવાની એવી જરૂરિયાત છે એવું કાંઈ નથી. પણ લગ્નની રીત હોય એ પણ એ નથી શીખ્યા આપણે, ધ્યેય નથી બંધ થયું. આફ્રિકામાં મગનભાઈ હતા, અમારા કેટલાક બેઠા છે, દર્શન કર્યા છે, એની દીકરીના લગ્ન હતા. તમને લાગે જ નહીં કે આ લગ્ન છે, સમયો જ લાગે. મગનભાઈ તો કથા વાર્તા જ કરતા હોય,
અને બધા જે ભજન જ ગવાતા હોય, અડાવરી કોઈ વાત જ નહીં, બે જણા મળે તો પછી હેલફેલ વાત જ નહીં, કોઈ લગ્ન ચાલ્યા કરે એક બાજુ. તો એને ભગવાનનું બેઝ લાવી શકાય છે, પણ એ આપણે ભૂલી ગયા છીએ. તમે એમ માનો કે એક શિબિરમાં આવ્યા અને બે દિવસ કે સાધના થઈ ગઈ, એવું નથી. સમગ્ર જીવન સાધના છે. આ શિબિરમાંથી શીખીને જવું પડશે. હવે સમગ્ર જીવન સાધના છે એટલે ત્યાં આગળ શું બાર લઈને બેસું, તો વતના મરતીને બેસું ના, પણ અમુક કોન્શિયસનેસ તો રાખવાની કે તમે કોણ છો. તમને એટલો ખ્યાલ હોવો જોઈએ ને કે તમે કોણ છો, તે ભૂલી ગયા છીએ આપણે. પણ એ કોન્શિયસનેસ કે આપણે ભગવાનના છીએ, ગુણાચાર્ય સ્વામીની વાત છે કે નહીં, કે આપણે ભગવાનના છીએ પણ માયા નથી એમ માનવું. પછી કે આ તો બાલમંડળની વાત છે. શું બાલમંડળની વાત છે? બધાની વાત છે, તમારી વાત છે અને અમારી વાત છે. એક આ ખબર પડે કે આપણે ભગવાનના છીએ, વિચારો બદલાઈ જાય. ઇંગ્લેન્ડમાં ક્વીન વિક્ટોરિયાનો જન્મ થયો. પછી એ લોકોનું જે ધારાધોરણ છે, તો એ ધારાધોરણ પ્રમાણે એ ક્વીન થવાની ઇંગ્લેન્ડની, એના બધા કાયદા એવા છે એ પ્રમાણે. હવે જે ઇંગ્લેન્ડની ક્વીન થાય, તો તે વખત ઇંગ્લેન્ડનું રાજ આખી દુનિયાના ઘણા દેશોમાં હતું, એટલે આખી દુનિયાની રાણી જેવું કહેવાય. હવે એને એને આ પોસ્ટ ઉપર બેસવાનું તો કેવી ટ્રેનિંગ હોવી જોઈએ? જબરજસ્ત હોવું જોઈએ ને, એ લોકો બધું એનું જાણે. એટલે એને ટ્રેનિંગ આપવા માટે એક બેસ્ટ શિક્ષિકાની નિમણૂક કરી આમ નાનપણથી, અને આમ બધી રીતે આમ તૈયારી કરે. એને માટે પાસે બીજી શિક્ષિકાઓની નિમણૂક કરેલી, અને આમ બધું એનું વોચ કર્યા કરે ને શીખવાડતા જાય, અને બરાબર આમ સારી રીતે ભણે. તો એ પેલી શિક્ષિકાને મનમાં થાય કે હજુ એને હું આગળ વધારું, કે હવે શું કરવું, કે અંદરની શક્તિ જાગ્રત કરો. અત્યારે આખું અત્યારે આ તંત્ર ગોઠવાય છે. હવે જુઓ, તમે તમે કેટલાક વાંચતા હશો, આ બધા રમતવીરો બધા હોય છે, એ લોકોને પ્રેક્ટિસ તો કરાવે છે બધી, પણ હવે મેન્ટલી તૈયાર કરે છે અંદરથી. તો આને કહેવું કે હવે એનો સ્પિરિટ જગાડો. બહારનું તો જગાડ્યું બરાબર છે, પણ અંદરનું જગાડો, કે અંદરનું જગાડવા શું કરવું. તો પછી એને એને એનું પેલું જે એનું કુટુંબ હોય ને, ફેમિલી, એનું આખો પરાપૂર્વનું બધું, એનું આખું આપણે ત્યાં પેલો આંબો કહે છે, એ હું અહીંયા આગળ આખું બધું આંબો જેવું તૈયાર કરી અને ફરસ ડિઝાઇન કરી એની ચોપડીમાં મૂકી દીધું. આ પછી છેલ્લે એનું નામ લખેલું, વિક્ટોરિયા ક્વીન ઓફ ઇંગ્લેન્ડ. એટલે પછી એમ એણે બધું પેલું જોયું, બહુ આમ ડેકોરેટિવ હતું, અને આમ જોતાં જોતાં જોતાં જોતાં એનું નામ નીચે વાંચ્યું. પછી નીચે એને વાંચ્યું કે વિક્ટોરિયા ક્વીન ઓફ ઇંગ્લેન્ડ. એની કોન્શિયસનેસ બદલાઈ ગઈ કે આઈ એમ ગોઈંગ ટુ બીકમ ધ ક્વીન ઓફ ઇંગ્લેન્ડ. તો મારે જુદી રીતે રહેવું પડે, હું ગમે તેમ ખાઈ શકું નહીં, હું ગમે તેમ પી શકું નહીં, હું ગમે તેમ બેસી શકું નહીં, હું ગમે તેમ બોલી શકું નહીં. એ ક્વીનના સ્ટેટસ પ્રમાણે મારે અત્યારથી જીવવું જોઈએ. અમેરિકામાં આવવું હોય તો પછી એ રીતે તૈયારી કરવી પડે ઇન્ડિયાથી, કે ઇંગ્લિશ શીખવું પડે, કે ના ચાલે, બધું ડ્રાઇવિંગ શીખી લેવું પડે, પછી થોડો ફેરફાર અહીં થાય, ત્યાં જમણી બાજુ ચલાવતા, અહીં જરા ડાબી બાજુ ચલાવવાનું, એ બધું થોડો ફેરફાર થાય, પણ બધું શીખી લેવું પડે ને. તેની કોન્શિયસનેસ બદલાઈ ગઈ. તો એને ખબર પડી કે હું ક્વીન થવાની છું, તો આપણે કોણ થવાના છીએ અને આપણે કોના દીકરા છીએ? તમે કોના દીકરા છો? બટુકભાઈ, તારા બાપુજીનું નામ વિરજીભાઈ ને, તમે વિરજીભાઈ દીકરા છો. તમે પેલો શ્લોક શું બોલો છો? તમે એવા માતા, એનું શું કરવાનું, એનું શું કરવાનું, એ શ્લોકનું શું કરવાનું, એ તો બોલવાનું. એટલે આગળ નથી વધતા ને, કોન્શિયસનેસ બદલ. વર્તવા વર્તવામાં તો બરાબર જ વર્તો છો, એમાં શ્લોકે આવડે છે બરાબર, ઘણાને આવડતો છે, તમે એવા માતા છે, પિતા તમે એવા, પણ એ બદલણ તો તમારા પિતા ભગવાન છે, તમે ભગવાનના દીકરા છો. તમે વિરજીભાઈના દીકરા છો બરાબર છે, પણ એથી આગળ તમે ભગવાનના દીકરા છો. એટલે પછી આ વિક્ટોરિયાની વાત છે ને લંડનમાં કરી, એટલે પછી બધા હરિભક્તોને કહ્યું કે હવે આપણે કોન્શિયસનેસ રાખો કે વી આર ધ મેમ્બર્સ ઓફ એ રોયલ ફેમિલી. એટલે પછી વિવેકજીનું સ્વામી મને કે આમાં કંઈક ફેરફાર કરો, રોયલ ના કહેવાય, આપણે રોયલથી કંઈક જુદા છીએ. એટલે મેં કહું વાંધો નહીં, રોયલ રોયલ ડબલ રોયલ કહો, રોયલ સ્પેર કહો. મને કહે કે ના, હજુ કંઈક સુધારો થાય તો સારું. મેં કહું તમે સજેસ્ટ કરો, તો કે ડિવાઇન કહો, ઇટ ઇઝ બિયોન્ડ ધેટ, આ વસ્તુ જ જુદી છે. તો આ શબ્દો લખ્યા છે. ગઈકાલે આપણે કથા વાર્તાની વાત કરી હતી, આમાં જો એક સબ્જેક્ટમાં બધા સબ્જેક્ટ આવશે એવું બધું છે. હવે કથા વાર્તામાં આવી જ વાત લખીશ, ત્રણ વતનામ્રત છે એવા, છેલ્લાનું બીજું, છેલ્લાનું 21 અને બીજું એક વતનામ્રત ધર્મદર્શન સ્વામી કહે, એમાં લખ્યું છે કે ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ અને બદ્રિકાશ્રમ કરતાં હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું. એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ
તો આ સમગ્ર પરમહંસના સમ છે. આ મહારાજે વાત કરી તો આ સભા જુદી છે. હવે કોણ છે? આ મહારાજે વાત કરી તો આ સભા જુદી છે. હવે કોણ છે?

સભામાં તમારે જવાનું છે તો કાંટો ચડી જાય ને. પ્રેસિડેન્ટોની સભામાં એ જ્યારથી કાગળ આવ્યો હોય ને ત્યારથી બસ સભા જ દેખાય, બીજું કશું દેખાય જ નહીં. અને આપણે શિબિર આવવાની કે ક્યાં સંતો વર્ગ્યા શિબિર, હવે શિબિરમાં કરવાનું શું, ત્યાં ખાવાનું કેમનું હશે, પહેલો જ વિચારે આવે. પછી ઉતારાનું શું હશે, મોટલમાં ફાવશે, બંગલામાં રહેલા, અહીં બધા બંગલામાં રહેલા આ બધા, અને અહીં મોટલમાં રહેવાનું, એકમાં ચાર ભરાશે, કેમનું ભરાશે. તમે સારું કર્યું છે, બધા હરિભક્તોને ઘેર ઉતાર્યા છે, એ બહુ સારું કર્યું, પણ એવા વિચાર આવે. બરાબર છે, આપણે સગવડ પ્રમાણે, આપણે એ પ્રમાણે સગવડ થવી જોઈએ, પણ પેલો વિચાર અંદર આવી જાય, તે વિચાર નીકળી જાય તો જો આ વિચાર જ બદલવાના એને કે આ એની સભા છે. તો એક વાત તો મહારાજે વાત કરી છે આ બધી, તો એ વિચાર જો આપણને આવે તો પછી દોષ નજરમાં ના આવે. તો કેવી રીતે ના આવે, આગળ કહે છે જો, અને જ્યારે કોઈ હરિભક્તોનો દોષ નજરમાં આવે, આવે કારણ કે છે, આપણે બી એક્સેપ્ટ એક્સેપ્ટ કરીને જ ચાલવું પડશે, દોષ છે જ, નજરમાં આવે ત્યારે એમ સમજવું જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે. બરાબર છે, ન ઘટે એવો છે, તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને જો આવો અને જેવો તેવો છે તોય પણ એ સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે, તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો અતિશય ગુણ લેવો. આ લાઈન પકડવાની આવી કે ભલે બીજું બધું જ છે પણ એક કોક એવો ગુણ છે કે આવો યોગ મળ્યો છે, તો જો દોષ તો રહેવાનો જ છે, પણ એનો અવગુણ નજરમાં કેમ ના આવે, દ્રષ્ટિ કેમ બદલાય, તો મહારાજના સંબંધ સામે જોવાનું. જો આ જોઈએ ને તો નજરમાં ના આવે. એક વખત વાઇસરોય જામનગર આવેલા, અને તે વખતે જામ સાહેબ હતા, તે વખત બધા રાજ્યો હતા, તો જામ સાહેબ એ વાઇસરોયને લેવા માટે એરપોર્ટ પર ગયેલા, અને વાઇસરોય કૂતરો રાખતા, અને કૂતરો લઈને આવેલા, તે કૂતરો ઉતર્યા, કૂતરો પહેલો ઉતર્યો હા તે એરપોર્ટ ઉપર, એટલે વાઇસરોય અરે પેલા જામ સાહેબે છે ને કૂતરાનું સ્વાગત કર્યું અને કૂતરાને થાબડ્યો, એટલે કેટલાય કૂતરા ફરે છે પણ આ વાઇસરોયનો કૂતરો લ, તો એનો એટલો મહિમા સમજ્યા, જો સંબંધનો મહિમા. બાકી કૂતરો એ કૂતરો જ છે, કદાચ જરા વધારે હોશિયાર હશે, જરા વધારે જરા ટ્રેન્ડ હશે, પણ છે તો કૂતરો જ ને, વાઇસરોય થોડો છે, પણ થાય એનો મહિમા સમજ્યા, તો સંબંધનો મહિમા. એ સંબંધ તરફ નજર હોય ને તો આ થાય. તો ક્યાં સુધી સમજવાનું, અવગુણ લેવાની વાત તો નથી, પણ ક્યાં સુધી ગુણ લેવાની વાત કરી છે, તો એ લખ્યું છે મહારાજે બે વતનામૃતમાં એ વાત લખી છે, એક કાર્યાણીનું 9 અને બીજું લોયાનું 16. એમાં એક તુલસીદાસનું દ્રષ્ટાંત આપ્યું અને બીજું ઉદ્ધવજીનું દ્રષ્ટાંત આપ્યું. ઉદ્ધવજી શું બોલ્યા, ઉદ્ધવજીએ કહ્યું કે કદાચ મારે બીજો જન્મ ધરવાનો હોય, કદાચ ધરવાનો નથી જ, પણ કદાચ ધરવાનો હોય તો આ જે ગોપીઓ ફરે છે એના ચરણની રજ જ્યાં પડતી હોય એ ઠેકાણે મને લતા એટલે કે વેલી, તૃણ એટલે પેલું આ ઘાસ લોન, અને ગુચ્છેલ નાના છોડ, એમાં કોઈક જન્મ આપજો. આટલું નમ્રપણું ત્યાં આગળ રાખ્યું છે. તો જો આ દ્રષ્ટિ હોય, એટલે આ દ્રષ્ટિ કેળવવાની આવી, સાધનામાં આ વસ્તુ આવી, એટલે નાનો હરિભક્ત હોય, ગામડાનો હોય, ગરીબ હોય, આપણે તો ઘણીવાર બધું સ્થૂલમાં જ જતું રહે. અમારે એકવાર એવું થયું હતું, તમારી વાત નથી, અમારે આ ગડબડ બધી થાય છે, અમે કેટલા સિદ્ધ થઈ ગયા છીએ, તે અમે બધા દીક્ષા લીધેલી અને કાંદીવલીમાં રહેતા હતા, અને એક હોલ હતો એમાં સભા કરતા, બાજુમાં એક લોબી હતી ત્યાં અમારે જમવા બેસવાનું, નાનું એક રસોડું હતું, પછી લોબીમાં જમવા બેઠેલા અને એક ભાઈ આવ્યા, અડધી પોતળી પહેરેલી, કાઠિયાવાડી પ્યોર, અને ફાર્યું પહેરેલું અને પેલું ખમીસ જેવું ને એવું, અને આમ બારણા કરે ને આમ દર્શન કરે. એટલે પછી અમે ચર્ચા શરૂ કરી કે જમવા આવ્યા છે, ડોકિયા કરે છે, મને કોઈ બોલાવે છે, અમે અંદર ચર્ચા કરી. મોહન સાહેબ બાજુમાં બેઠા હતા, એટલે એમણે બધી થોડી આ બધી ટ્રેનિંગ લીધેલી, એટલે કંઈ બોલ્યા નહીં, અમને કશું ના કહ્યું અને અભિપ્રાયમાં ભર્યા નહીં. પછી એ બધું જમી રહ્યા ને પછી કાકાને મળ્યા અને વાતચીત કરી, પછી પૂછ્યું ક્યાં રહેવું શું કરવું, એટલે કે આમ તો હું કાઠિયાવાડમાં રહું છું પણ અહીંયા ઘર મારા દીકરાને ઘેર આવ્યો છું, કે તમારો દીકરો અહીં શું કરે છે, એનો દીકરો મોટો વેપારી હતો પણ આ કાઠિયાવાડ ભરે એટલે એની રીત પ્રમાણે ત્યાં આગળ આવેલા. પછી અહીં તમારા મન કેવી રીતે થયું, કે આમ તો હું જૂના મંદિરનો સત્સંગી છું પણ મને યોગીજી મહારાજ માટે બહુ ભાવ છે, યોગીજી મહારાજ જેવા સાધુ નથી એવું મને બરાબર, કે આવા સાધુ હું જોતો નથી,
અને મેં એવું સાંભળ્યું કે અમને બધાને હમણાં દીક્ષા આપી છે.

અને બધા અહીં રહે છે અને બધા કહે છે પથ્થરમાં જમે છે. તે મેં કહે છે 40 વર્ષ પહેલાં સંતોને પથ્થરમાં જમતા જોયા હતા, ત્યાર પછી કોઈ દાડો મેં કોઈને પથ્થરમાં જમતા જોયા નથી. તે આજે બધા પથ્થરમાં જમે છે એ દર્શન કરવા હું આવ્યો છું. જમવા આવ્યા છે અને અમે શું માન્યું કે જમવા આવ્યા છે, બરાબર. હવે આ તો માણસો અહીં મળ્યા એટલે પછી અમને કહ્યું કે જો આ ભૂલ થાય છે આપણી, આ જમવા નથી આવ્યા. પણ ધારો કે ના કહ્યું હોત તો અમે કઈ ઇમ્પ્રેશન લઈ દો કે જમવા આવ્યા છે. પછી પાછું ચર્ચા થાય ને તો પછી કોક શું કે જમી ગયા છે. જમાડ્યા તો છે જ નહીં પણ સંભળાય એવું પાછું કે જમી ગયા છે. પછી પાછો કોક એને પોતાનું ઉમેર નીકળે કે કાયમ જમવા આવે છે. હવે એ બધા ભૂસા સાથે પછી ધારો કે અમારી ટ્રાન્સફર થઈ અને પછી ધારો કે મુંબઈથી અટલાદરા ગયા અને ત્યાં આગળ કાકા આવે એટલે પેલા દૂરથી જુએ કૂતરો પેલો જમી જાય છે આવ્યો, એટલે એને કંઈક ઉતારો છે જ નહીં, જાઓ તમે વ્યવસ્થા. આ દશા થાય કે ને. હવે શાસ્ત્રી મહારાજે મંદિરમાં જોઈશ, તમારા જેવા હરિભક્તો આપે છે, રસોઈ બનાવનારો જુદો છે, પીરસનારો જુદો છે, અમે ખુરશીમાં બેઠા બેઠા એમને હપ્તા હપ્તા અમને ઓર્ડર કરીએ, આધ્યાત્મિક કઈ રીતે આગળ વધાય? તો ભગવાન ઉગડ્યા પહેલાં આગળ વધી જવાય છે. આ ભૂસું ભર્યું હોય તો કાઢવું પડે કે નહીં? તો આવું કેટલું ભરેલું હોય છે કોને ખબર છે અંદર શું ભર્યું છે? આ તમારું સફેદ ખમીસ છે, સ્પષ્ટ સ્પષ્ટ દેખાય છે ને બધાને સફેદ. હું આ ચશ્મા ઉપર લાલ રંગનું એડેપ્ટર મૂકું તો મને કેવું દેખાય? તો તમારો વાંક છે કે મારો વાંક છે? તો મારી આંખ આગળ આવરણ આવ્યું ને, એવું કાન આગળ આવરણ આવે તો, પછી એવું ચામડીમાં આવરણ આવે તો મનની અંદર કેટલા આવરણ ભર્યા છે એ આરપાર દુનિયાને જોઈએ જ છે. આપણે કઈ રીતે સમજવાના છે? તો કઈ રીતે વર્તીશું? જો હું તમને ઓળખતો નથી તો કઈ રીતે તમારી સાથે વર્તીશ? કોણ મને શું ખબર છે કે તમારી નિષ્ઠા શું છે, તમારી ભાવના શું છે, તો તમારું કયું અંદરનું શું છે, કોને ખબર છે? આપણે તો બધું બહારથી માપતા આવ્યા, કેટલા ઊંચા છે, કેટલા પહોળા છે, કઈ જ્ઞાતિના છે. કોણ જ્ઞાતિ? શાની જ્ઞાતિની વાતો કરો છો? જ્ઞાતિથી મહત્તા છે? પણ જ્ઞાતિથી આવ્યું, લો જાત જાતનું બધું ભર્યું છે અંદર બધું. કેટલું ભણેલા છે? અરે ભણેલો કંઈ કામ લાગતો નથી. કેટલા નથી ભણેલા ડોલાવે દુનિયા. જનમંગલ સ્વામી ઓળખો છો? કેટલું ભણેલા છે. અને પેલા આપણા આ DDIT કોલેજવાળા કોણ, ધરમસિંહ દેસાઈના દીકરા પેલા, હે, નરેન્દ્ર દેસાઈ. નરેન્દ્ર દેસાઈને જનમંગલ સ્વામીએ વાત કરી સ્વામિનારાયણ ભગવાનની, પ્રમુખ સ્વામી મહારાજની. એ તો ચુસ્ત વૈષ્ણવ છે અને ચુસ્ત પ્રેક્ટિસિંગ વૈષ્ણવ છે. ગીતા, હા, અને ગીતા વાંચે ને, ગીતા પર પ્રશ્ન પૂછે, ભગવત ચરણ સ્વામી પ્રશ્ન પૂછે, ભગવત ચરણ સ્વામી વિચારમાં પડી ગયા હતા. એ નરેન્દ્રભાઈને જનમંગલ સ્વામીએ વાત કરી અને કન્વિન્સ કર્યા. નડિયાદના છાત્રાને 15 લાખ રૂપિયા આપ્યા, 15 લાખ રૂપિયા, કોઈ શરત નહીં. એણે કંઈક શરત મૂકવાની વાત કરી, શરત કોઈ નહીં કે તમારે, તમે કોઈ છોકરાને મોકલશો કે તમારો મોકલ, અમારે છાત્રામાં લેવું એવું નહીં. કોઈ બોર્ડ નહીં મારવાનું કે નરેન્દ્રભાઈના 15 લાખ છે, બધું ધીમે ને સમજાયેલું એવું નહીં આમ, પણ કન્વિન્સ કરેલા એને. એક વૈષ્ણવ પાસેથી 15 લાખ લીધા, 3 ચોપડી ભણેલો માણસ કેવી રીતે લેવાય? તો ક્યાં ભણતર આવ્યું? એટલે ના ભણવું એવું કહેવાનો હેતુ નથી, પણ ભણતર એટલું નથી આવતું. તો કંઈક જુદી વસ્તુ છે. હવે કોકનામાં દોષ બી હોય, પણ દોષ હોય પણ ટરી જવાના છે, કેટલા ટરી જાય છે એ બધા આપણે જોઈએ છે. તો જો આ ન રાખીએ તો આ બધી આપણી બાહ્યદ્રષ્ટિ થઈ જાય તો બરાબર છે, પછી આગળ વધાતું નથી. એટલે યોગીજી મહારાજ એક સાખી કહેતા, બહુ સાદી ભાષા બોલતા, તમે આ ઇન્દ્રવદનભાઈ કદાચ બધા સાંભળી હશે. સ્વામી કહેતા, હું મારો ઠાકર, બરાબર છે, ઇન્દ્રવદનભાઈ યાદ આવ્યું છે, હું મારો ઠાકર, ઠાકર બેઠા પારણે, હું દોરી તાણું, જગત આખું કાણું. એટલે જગત છે જ નહીં, તો જગત છે નહીં એટલે જગત છે જ, પણ એમાં ઠાકર જ જોવાના, એની સામે નજર રાખવાની કે એમાં ઠાકરનો ભાગ કેટલો છે, એટલે એમાં સારો ભાગ કેટલો છે એ જોવાનું, તો આપણે આગળ વધાય. નેગેટિવ અંદર વસ્તુ છે પણ આપણે ન જોવી એ સાધના છે. તમારામાં સારું જ જોવું, હવે એ પ્રેક્ટિસ કરવાની આવી. એક દિવસમાં થતું નથી, કારણ કે આપણે વર્ષોથી અમુક ટેવ પડી છે એને સુધારવાની છે, પણ એ સાધના છે ને એ શીખવાનું છે. તો આ બધી વાતો લખી છે એટલે આપણે ખ્યાલમાં રહેવું જોઈએ, નહીં તો આગળ ના વધાય. એટલે રાજીપ એમાં થાય, બહુ કરવાનું છે એવું નહીં. યોગીજી મહારાજની સાધના તમે જુઓ, એમણે કંઈ બહુ પ્રવચનો નથી કર્યા, બહુ ગ્રંથો લખ્યા નથી, કશું લખ્યું નથી. આમ જુઓ તો
પણ આની અંદર વ્યવસ્થિત, જોકે મારે શું બોલ્યા, મને 50 વર્ષ સત્સંગમાં થયા એટલે આ તો દીક્ષા લીધા પછી બોલ્યા છે. કોઈ નાનામાં નાનો સત્સંગી હોય અને થાથા થાબડા જેવો હોય એનો પણ મને અવગુણ આવ્યો નથી. એ સાધના તો ભેગા રહ્યા છે, એટલું નહીં દરેકની સેવા કરી છે. થાથા થાબડા જેવો છે તો એનો અવગુણ તો જોયો જ નથી, પણ જે કંઈ એનામાં ગુણ છે એ તરફ નજર રાખી એની સેવા કરી છે. તો આ રીતે કર્યું છે તો આ નજરમાં આપણે રાખવાનું છે. આ રીતે જો આપણે કરીશું તો આપણો સત્સંગ જુદો થશે. પહેલો આપણો વ્યક્તિગત, અને આપણો વ્યક્તિગત થયો પછી ભાઈ આપણે શું નામ નીલકંઠભાઈ આ મંદિર જુદું થશે. એટલે આ મંદિર બને એની સાથે આપણે બધાએ મંદિર આ બનાવવાનું છે, બધાએ આ વિચાર કરવાનો. નેગેટિવ વાત સદંતર બંધ કરો, નહીં તો બરકત નહીં આવે. હા, જે જે કંઈ પ્રોબ્લેમ હોય તો યોગ્ય વ્યક્તિને અવશ્ય કહો, એને એને બંધ કરો, એની ચર્ચા બંધ કરો, એને કહેવાનું પણ બંધ કરો. યોગ્ય વ્યક્તિને અવશ્ય કહો, એની ના નથી. પછી સાંભળવાનું બંધ કરવું પડશે, હર્ષદભાઈ એ અઘરું છે, તમે કહોની ચર્ચા ના કહો કાંઈને કહે તો કેમનું બંધ કરવું, એ શીખવાનું છે. હવે હાયર લેવલ આવ્યું, એ પછી પોસ્ટ ગ્રેજ્યુએટ આવ્યું, એમાં કે સાંભળો કે ધીરે ધીરે કહેવું પડે, ઘણી વાર ના કહેવાય તો છટકવાનું હોધવું પડે. આમાં બધું કહેતા પછી કોઈક આવું કહેતો હોય ને કે હું જરા લઘુ કરી આવું કે જતા રહ્યું આવું જ નહીં, થૂંકવા છે કોઈક મોટો હોય ને કહેવાય નહીં, શું કહેવું મોટા હોય છે, બધું આ બધા ખેલ હોય છે, બધાને પ્રશ્ન હોય છે. પણ પછી એથી આગળનું છે વિચારવાનું નહીં મેન્ટલી કે આવો છે ભાઈ છે, પણ તમારા માઇન્ડને ત્યાં જવા દેવા નથી. એટલે આ પ્રેક્ટિસ છે, થોડું મુશ્કેલ કામ છે પણ અશક્ય નથી. હમણાં સાંભળ્યું તમે પેલા શાંતિપ્રિય સ્વામી મને ફેક્સ મોકલ્યો છે, હજુ મળ્યો નથી. એક પ્રજ્ઞાચક્ષુ એટલે અંધ માણસ હિમાલય પર ચડી આવ્યો, જુઓ વિચારો, આ વિચારવાની જરૂર. એક માણસે નક્કી કર્યું, એને દેખાતું નથી, હિમાલય ઉપર ચડી આવ્યો. પેલો મેસનર ચડી આવ્યો, આપણે હિમાલય ક્યાં ચડવાનો છે, પણ આપણે આ ચડવાનું છે. હિમાલય પર ચડાય, એમાં દેખાતો નહીં ચડે. મેસનર એકલો ગયો અને ઓક્સિજન વગર ગયો, વર્લ્ડ રેકોર્ડ દુનિયાના એવરેસ્ટ ઉપર ચડનારામાં એ ગયો. તો આ રેકોર્ડ આપણે તોડવાનો છે હવે, બસ કે આ એવરેસ્ટ ઉપર ચડવાનું છે. કે કોઈ પણ નાનામાં નાનો હરિભક્ત હોય, ગરીબ હોય, ગામડાનો હોય, અભણ હોય, થાથા થાબડા જેવો હોય, દોષવારો હોય, અને આપણે જાણીએ જ છીએ દોષવારો છે કારણ કે ભેગાનો, છતાં એનો દોષ ન દેખાય અને હજાર અવગુણની વચ્ચે એક ગુણ હોય તો દેખાય. આ ડિરેક્શન આપણે પકડવાની છે, આ ડિરેક્શન આપણે પકડીશું અને આપણે જે કાર્ય કરવાનું છે. તો આપણે જો સ્થૂલ કાર્ય કરવું, કાલે કહું છું ફરી યાદ કરાવું છું, આ પ્રોજેક્ટ આ મંદિર, એ પ્રોજેક્ટ દેખાય બીજું ના દેખાય. બટુકભાઈ તમને તમારું ઓપરેશન દેખાય પણ આ પ્રોજેક્ટ દેખાવો જોઈએ, રોજ તમને મંદિર દેખાવું જોઈએ કે હું શું કરું. તમારું ઓપરેશન દેખાય છે કે નહીં, બધું ઝીણું ઝીણું બધું દેખાય છે ને, તો આ દેખાવું જોઈએ. દલાસ મંડળ દેખાવું જોઈએ, પેલું કયું મંડળ, એ બધા તમારા વિભાગના જેટલા બધા આવ્યા છે ભાઈ, પ્રમોદભાઈ, પ્રમોદભાઈ છે ને, એને બિચારાને તકલીફ છે પણ આ જ દેખાય, આ જ જોવાનું. તો તમને તમારું તકલીફ જ નહીં દેખાય, તમારી તકલીફ બાજુમાં રહેશે ને તમે નીકળી જશો આગળ, બસ તકલીફ રહેશે ને તમે કરશો કે આ દેખાય, મારે આ પૂરું કરવું છે. ઇટ ઇઝ માય ટેમ્પલ, અને મારે કરવું છે, નીલકંઠભાઈ નહીં, મારું જ મંદિર છે, બસ મારો પ્રોજેક્ટ છે, હું કેવી રીતે કરું. અને તમારામાં જે શક્તિ છે લઈને તમે મંડી પડો, એક જ વાત કરીને પૂરું કરીએ. રવિન્દ્રનાથ ટાગોરનું એક કાવ્ય છે, કાવ્યની પંક્તિ મને ખબર નથી એક્ઝેક્ટ શબ્દોમાં, તેનો ભાવાર્થ ખબર છે. તો સૂર્ય જ્યારે અસ્ત થવાનો હતો તો સૂર્યને વિચાર આવ્યો કે મેં 24-12 કલાક આ બધાને પ્રકાશ આપ્યો, ગરમી આપી, હવે હું તો અસ્ત થઈશ 12 કલાક સુધી, તો આ બધાનું શું થશે, આ બધા હેરાન થશે અંધારામાં, અને મારું કાર્ય કરેલો કોણ છે. આમ ચારે બાજુ જોયું, કોઈ મળ્યો નહીં. એમાં આમ સહેજ આમ નજર કરીને તો એક નાનો દીવો જમીનમાંથી બહાર નીકળ્યો, એની અંદર એક દિવેટ હતી, એમાં એક્સ્ટ્રા દિવેલ કે ઘી કે શું નહોતું, ખાલી દિવેટ જે પલારેલી હોય ને એટલી અંદર હતી. એ દીવો આમ પછી સૂર્યદેવને પગે લાગ્યો કે જય સૂર્યદેવ, એમ કહીને માથું માર્યું કે તમે ચિંતા ક્યાં કરો, હું બેઠો છું પોતારીનો, મારો આવડો દીવો, એ જરાક અંદર પલરેલી ઘી વાળો, કે આપમાં બોલ્યો કે હું બેઠો છું, કે પણ તું શું કરીશ, કે જુઓ તમે તો સૂર્યદેવ કહેવાય, એટલે તમે તો આખી દુનિયામાં આપો, એવડો મોટો હું નથી પણ હું નાનો છું, પણ હું મારી આજુબાજુ 6 ઇંચની રેડિયસમાં 5 મિનિટ માટે પ્રકાશ આપીશ, સાબાશ ધન્ય છે. એમ બધા મંડી પડો
આ બધા જે શક્તિ છે મંડો બધાની અંદર આ શક્તિ છે, એટલે આ પ્રોજેક્ટ છે, આ કાર્ય કરવાનું છે અને પેલું નથી કરવાનું. બસ એ આમ મંડશો ને પેલાનો ટાઈમ જ નહીં રહે. તમને મંદિરના વિચાર આવશે ને દોષ નજરમાં જ નહીં આવે. આ દસ નજરમાં આવે જેનું કારણ નવરાશ છે. નવરા પડીએ છીએ એટલે દેખાય. નવરા ચોવીસ કલાક આ જ વિચાર કરો. તમારા વેપારના વિચાર અવશ્ય કરો. તમે ઓપરેશનના વિચાર કરો. ઓપરેશન નવી જ ટેકનોલોજી દરેક વખતે નવી જ એ કરો. એ પણ ના પાડે તો તમારો વિકાસ થશે ને તમારું કંઈક બીજા સાંભળશે કે ના બટુક ભી બરાબર છે એટલે પછી ક્યાંક અમે કંઈક કરવાનું છે, કરવું જોઈએ બટુક ભી કે એમ બરાબર છે તો પડશે એટલે એ કરવાનું છે. તમારું કામ કરવાનું જ છે. નથી ઇન્દ્રવદન બી શું કરે છે? રિટાયર થઈ ગયા કે રિટાયર થયા છે? પછી ફરી કંઈ ફિટ ન થયા ને? કાલ પેલા ફિટ કરતા થયા એમ કંઈ ફિટ ન થયા ને? હવે આની પાછળ મંડી પડો. તમે બુદ્ધિશાળી છો અને જૂના છો, નિષ્ઠાવાળા છો. આ જ પ્રોજેક્ટ, નો અધર પ્રોજેક્ટ. બધા જેટલા હર્ષદભાઈ અને જેટલા બધા બીજા ઘણા બધા હું બધાને ઓળખતો નથી. અને આપણે એવું નથી કહેતા કે તમે તમારો પ્રોજેક્ટ બંધ કરી દો, તમારું કામ ચાલુ રાખો. પણ સેકન્ડ પ્રોજેક્ટ આ હોય. ઘણા બબે મોડલ નથી હોતી એમાં ત્રીજું સમજો ને પ્રોજેક્ટ. આ બધાને બધા આ રીતે વિચારો અને પેલા વિચારો ઓટોમેટિક બંધ કરી દો. એની ચર્ચા કરશો જ નહીં. આની અંદર મને શોધા કામ સેલ્ફ થયું થઈ જશે. બધાની શક્તિ બહાર આવશે. અનંત શક્તિ છે, ભગવાનની અનંત શક્તિ છે. અને આપણા બ્રેન કામ કરવા માગે છે પણ આપણે તૈયાર થવું પડે ને. તો આપણે વિચાર કરવો પડે, બીજાનું બંધ કરી અને આપણે બધા મંડી પડીએ એટલે આપણો અંદરનો બહારનો અને આ બધો વિકાસ થાય. એકલું હુસ્ટન નથી કરવાનું ભાઈઓ, શિકાગો કરવાનું છે. એ વિચાર કરજો. ભલે તમે ફિઝિકલી જે રીતે ના કરો પણ પ્રેરણા તો કરો કે એ થાય. લોસ એન્જલસમાં જમીન દેવાઈ જઈએ લેવાઈ જાય, ટોરન્ટોનું થઈ જાય, ન્યૂ જર્સીમાં થઈ જાય, બીજું ક્યાં છે એટલાન્ટા. બધા જ થાય, બધો વિકાસ થાય, બધાનો વિકાસ થાય, બધાની મોટલો સારી ચાલે અને બધાના ધંધા સારા ચાલે અને જેને નોકરી ના હોય બધા નોકરીઓ મળે અને જે બધાના બીજા પ્રોબ્લેમ બધા હોય બધા સોલ્વ થાય. આપણે બધા મળીને આપણે બધા એક છે. વી આર ઓલ વન. આ ઉપાસના આ મા બાપ આ છે એ બેઝ રાખશો અને એને પહોંચવાનું છે. બીજું બધું કશું રહેવાનું નથી. બધું છે તો એ નથી જેવું છે. તો આ ધ્યેય રાખીશું તો આપણું કાર્ય સર્વોપરી થશે. માટે એ રીતનું બધાને કાર્ય કરવાનો વિશેષ બળ મળે, પ્રેરણા મળે એ પ્રાર્થના.

0: શ્રીજી મહારાજે કહ્યું, સંતો હરિભક્તો કોઈ મનુષ્ય નથી, દેખાય છે મનુષ્ય જેવા. અને મારે કે અમે તો આ જીભ ઝાલીને વાત કરીએ છીએ, દેખાય છે એવું તો કહેતા નથી, કહી શકીએ એવું જ નથી. કેમ કે જે કહીએ તલ માત્ર કહીએ, આ કોઈ મનુષ્ય નથી એ તલ માત્ર કહ્યું, પણ વિમુખને તો મેરું જેટલું લાગે કે હા કોઈ મનુષ્ય નથી એવું થઈ જાય. આ બધા ઢીંગલા ઢીંગલી મન નાચે કૂદે છે, કોઈ મનુષ્ય નથી એવું થઈ જાય. એટલે મહારાજે કહ્યું, અને વાત સાચી, આમાં વિશ્વાસ આવે જોઈએ કે આ કોઈ મનુષ્ય નથી. આ જે આપણે કઈ વાત કરી, આ અરુણભાઈ બોલે ના બોલે, આ કોમ્પ્યુટર ને આ ને બધું કોણ બનાવે, તો એ તો બધું મુક્ત બધું બનાવી શકે છે. મહારાજને બીજી લાઈન લેવી છે, આ દબાઈ દેવી છે. આમાં ડાપણ વાપરીએ, આ બધું કરીએ તો ક્યાંય ખોવાઈ જઈએ. એટલે મહારાજને મોક્ષની લાઈન ઊભી કરી, આ બધું એકવાર દબાઈ દે ને તો બીજી લાઈન શરૂ થાય. એટલે મોક્ષની લાઈન મહારાજ શરૂ કરી. અને મહારાજ પૃથ્વી પર આવ્યા મોક્ષ માટે જ આવ્યા છે, બીજા કોઈ કારણ નહીં. બીજું અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ એ તો એમના માટે જ તુચ્છ છે, નાશવંત છે, એટલે એના માટે નથી આવ્યા. અનંત કોટી બ્રહ્માંડના સુખ જે બધા રાચે છે હાંડિયાના, એના માટે આવ્યા જ નથી ભગવાન. ભગવાન તો પ્યોર મોક્ષ માટે જ આવ્યા છે. એટલે આપણે એટલે આ સામાન્ય બનાવી દીધા છે. મહારાજ પોતે સામાન્ય બન્યા અને આપણને બધાને સામાન્ય બનાવ્યા, કેમ કે એમનું માસ્ટર પ્લાન છે. એક મોક્ષ યા બીજું કંઈ આપવું જ નથી. એટલે આ બધું યુક્તિ કરે છે. એટલે આ લોકમાં આવીને બીજા કોઈ લોકમાં, બીજા લોકમાં તો બધું ધામધૂમ ચાલે છે, દેવલોક ઇન્દ્રલોકમાં, તો ત્યાં તો મોક્ષ થાય કોઈ પડી જ નથી મોક્ષની. અને આ પૃથ્વીલોકમાં છે, મહારાજ પોતે મનુષ્ય જેવા બન્યા, આપણે મનુષ્ય જેવા બનાવ્યા, અને પછી એમાં આ દીવભાવની વાત, આ બધી મહારાજ જે બધી વાત કરે છે, હા, એટલે એમાં વિશ્વાસ આવવો જોઈએ. કેમ કે મહારાજ કંઈ ગુણાતીતાન સ્વામી કહ્યું કે ભડકો જેવો છે, દેખાડી શકે ભડકો, બધું બધું બ્રહ્માંડ એક નખનો અંગૂઠો આમ મહારાજ ગુણાતીતાન સ્વામી દાબે ને આમ કરે, અનંત બ્રહ્માંડ ભડકે થઈ જાય. એટલે એ બધું એમને આ જગત ચાલતું હોય ચાલવા દેવું, અને એમનું કામ સાઈડમાં કરીને પછી આ સત્સંગ વધારો છે. એટલે આ ટૂંકમાં, અને આજે ગાંડાની વંજાર બધા સમજ્યા છે, આ વાત સ્પષ્ટ છે, એટલે જ કેફ આવે છે. અને જેને નથી સમજાવું એ સત્સંગમાં આવે જાય, સંસ્કાર પડે છે, પણ અસલી માલ તો આ લોકો લઈ ગયા. કારણ કે ઘણી એવી મુશ્કેલી હોય એની અંદર પણ સત્સંગ રહે એ મારે કહે કે સર્વોપરી છે. બધું ધામધૂમ હોય, પૈસા હોય, બધું હોય, એમાં સત્સંગ એમાં શું કાંઈ ના વરે. બધી મુશ્કેલીઓનો પાર ના હોય એની અંદર પણ સ્થિર રહે અને નિષ્ઠા ડગે નહીં એ. અને આ એક એકના બધા આખ્યાન જોઈએ, બધાને એવું વર્તે છે. એટલે અંદરથી કેફ આવે છે, બહારનું નહીં. બહારનો તો આવે ને સમી જાય સબ, અને અંદરથી કેફ આવે કોઈ રીતે ટળે નહીં, એ સમજણનું કેફ છે. અને હવે આ લોકોને સમજણ એકાંતિકપણાની સમજણ હતી તો કોઈ રીતે ડગ્યા નહીં, અને ખાલી બીજા બધા ઘણા વાતો કરે એટલે આવું કરવું જોઈએ આવું કરવું જોઈએ અને સમજણ કરવી જોઈએ. પણ આ લોકો તો એમાં જ પડ્યા, મુશ્કેલીઓમાં જ પડ્યા અને કરી બતાવ્યું. અને એક એક જો આ મોતી કાકાની વાત કરીએ, આશાભાઈ ને ઈશ્વરભાઈ ત્યાં રડુમાં હતા અને આગ લાગી. એ લોકોની ગણતી એવી હતી 15 વર્ષથી દેવું ચૂકવાતું નહોતું. કોઈ અતિવૃષ્ટિ થાય, કઈ અનાવૃષ્ટિ થાય, કાં તીડ પડે એટલે પેલા જીવડા હોય બધા ખાઈ જાય પાદળા, એટલે કાંઈ પાકે નહીં, એ બધું હતું. પણ તો એ પછી એમને 15મે વર્ષે ગણતી થઈ કે હવે આ વખતે તો બધું 100 આની પાક 32 આની પાક છે, એટલે બધું ગોડાઉન ભરાઈ ગયું, બધું થઈ ગયું કપાસ ને બધા. અને એમને થયું કે હવે આ વખતે દેવું ચૂકતે અને ઉપરથી પૈસા વધશે એવું થયું. હવે તે એમના દીકરા રમણભાઈ એ લોકો બાળકો કોઈ દિવસ એ બાજુ રમવા જાય નહીં, એ ખાતું જુદું જ. પણ આ એકલો રમણભાઈ એકલા ગયા અને દીવાશ્રી લઈને ગયા માચીસ અને કરીને આખી નાખીને, એટલે ભગવાન સિવાય કોઈ ના કરે. આવી બુદ્ધિ કોઈ દિવસ આવે નહીં, એટલે ભગવાને જ કર્યું છે. અને આ લોકો બધા સમજી ગયા આ ભગવાનનું કામ છે, બીજું કાંઈ નહીં. એટલે કંઈ કેફ નથી અને બધું ભરતું હતું. અને નિર્ગુણ સ્વામીએ કહ્યું કે સ્વામી આમને આગ લાગી, આ બધું રડમાં બધું સળગી ગયું, બધું ભરી ગયું. સ્વાઈ કહે શાસ્ત્રીમાં કહે કે બધા પાપ ભરી ગયા. નિર્ગુણ સ્વ એકદમ આકરા થયા, કયા પાપ? તમારા દર્શને 5 મહાપાપ ભરી ગયા અને કયા પાપ લટક્યા છે? સ્વામી કહે કે આ ભગવાન છે બીજી વૃત્તિ જાય એ મોટું પાપ છે. જો આ કક્ષાએ લઈ જવાની વાત છે, એટલે ભગવાન સિવાય બીજું કંઈ રાખવું જ નથી. એ કસોટી ચડાયા બધા અને બધા સમજી ગયા, સમજે. અને જેમ વાલી 8 આનાની વાત કરી અને આ સ્વામી બાપા 1000 કરોડો અબજો રૂપિયાની વાત અને એની સામે 8 આનું શું હિસાબમાં, એટલે બી કેફ જીવ્યા છે. ખાલી કલ્પના નથી કરી કે આવી રીતે આપણી સમજણ રાખીએ, આવા દેશકાળમાં આવી સમજણ રાખીએ, આમ કરીએ, કાંઈ નહીં. અંદર હોમ જ દીધું, અગ્નિમાં પડ્યા અને પછી તો એકદમ નિર્વિકાર નિષ્કલંક નીકળ્યા. એટલે નિષ્ઠાનું બળ. અને મહારાજ કેવા મહારાજ સ્વામી મળ્યા છે આપણને ખ્યાલ જ નથી. આપણે આ જે સત્સંગ કરીએ છીએ ને, બધું હેત છે, સત્પુરુષમાં હેત, એને પાર પડશે. પણ આ જે બધું બધી વાત સાચી છે, અનંત જન્મથી ઓલા ઋષિ મુનિઓ તપ કર્યા છે અને બધા સાધન કર્યા, બધા સત્સંગ, બધા સાધનનું ફળ સત્સંગ. એ સત્સંગ આપણને મળ્યો છે. પણ એ જેમ જેટલું સમજાય એટલું કામમાં આવે. સત્સંગ તો મળ્યો છે, પણ આ બધા હરિભક્તો આવા જે ગાંડાની વરજા, એમાં પેસવું હોય, એમાં એન્ટ્રી લેવી હોય ને, તો સત્સંગની સમજણ ધડ કરવી પડશે અને માથે લેવું પડે. ખાલી સમજણ કરીને કામ ના આવે. એમાં પછી એની જે મજા આવે ને, કેફ કોઈ દેશ ટળે નહીં, અંતરમાં અખંડ કેફ રહે. એટલે આપણે એટલે આ કક્ષાએ મહારાજ લઈ જવાનું છે. એટલે આપણે પણ એવું કાંઈ નથી કે આવી કસોટી કરે કસોટી નાય કરે ભગવાન, અને આ સુખ પમાડે. એટલે આપણે તો સાચી સમજણ કરવી અને આવી તૈયારી રાખવી કે ભગવાનને છોડવા નથી, મહારાજ સ્વામીને છોડવા નથી. ગમે એવું થાય, ગમે એવું કષ્ટ પડે, ગમે કષ્ટ શું છે, કષ્ટ આ લોકમાં આ દેહ પડે એટલે બીજા જન્મે તો આપણે ક્યાંય રાજા થયા કંઈ થયા એટલે એનું નિર્ધાર નથી. એટલે આ જન્મ પૂરતું છે, આ જન્મ પૂરતું એટલે આઠાના, અને આ પ્રાપ્તિ કેટલી મોટી છે એટલે એને ખોવી નહીં. આઠાના રાખવા અને અબજો રૂપિયા ત્યાગ કરવા એ મૂર્ખાઈ છે ને. એટલે એવી સત્સંગ સાચો છે, સત્સંગ સાવ સાચો છે, એમાં શંકા રાખવી નહીં. મહારાજ સ્વામી પોતે પધાર્યા છે અને સર માલકમ ગવર્નર એમની ઇતિહાસ જોઈએ આપણે, એક કેવા રાજી પુરુષ. પણ તોય અને તે વખતે તો સિક્યોરિટી કોઈ નહીં, ઘોડા અને પગે ચાલવાનું માર્ચિંગ, ભાઈ મોટર કાર નહીં, પ્લેન નહીં, એ કંઈ. પણ તોય મુંબઈથી નીકળ્યા, રાજકોટ આવ્યા અને મહારાજને મળ્યા અને બધું કર્યું. અને એમને મહારાજે કહ્યું કે તમારે કોઈ વરદાન માગવું છે, તો એમને કહ્યું જો રાજવી પુરુષ છે, પણ તો એમને કહ્યું કે મારા શત્રુનું પણ ભલું થાય, એ તો સાધુ ના માગી શકે. હા, અસલી સાધુની વાત જુદી છે, પણ સામાન્ય સાધુ એવું ના માગી શકે મારા શત્રુનું ભલું થાય. શત્રુ તો કિકઅપ કિક કરે બધું, પણ તે એ આવું માગ્યું અને ભગવાનની સામર્થ્ય. અને પછી તે વખતે મહારાજના વખતમાં હજારો એકાંતિક ભક્તો થયા છે, આવી સમજણ ગાંડાની વંજારવાળા હજારો સંખ્યાબંધ. એટલે આ કંઈ ખોટું નથી, આ બધું સાચું છે. ઇતિહાસ તપાસો અને બધું કરો, એ આપણે ઊંડા ઉતરો આ સત્સંગમાં, તો બધી ખબર પડે. અને પછી જે કેફ આવે એની કોઈ વાત પૂછવાની નહીં. સદાનંદ સ્વામી મહારાજ.
1: આ બાળકોએ પારસમણી ચિંતામણી ઢગલાબંધ વર્ષા કરી છે. હવે કોઈ બાળક હોય, ગમે એવો બાળક હોય, પણ એના હાથમાં પારસમણી ચિંતામણી હોય અને એ આપો તો તમે લો કે નહીં? તે એવું આ બાળકે કર્યું, વર્ષા કરી પારસમણી ચિંતામણી ને સોનું ને હીરા ને માણિક ને વર્ષા કરી. પણ આપણે બાળક જાણીને ગણીએ નહીં, એ આપણી ખોટ છે. કોઈ બાળક હોય ને એના હાથમાં પારસમણી ચિંતા એ તમને આપે તમે લો કે નહીં? તો આ બાળકોએ આ વર્ષા કરી તમે લો કે નહીં? બાળક માનીને પણ એ આપ્યું શું છે એ જોવાની વાત. આ ઓલા બાળક કેટલું રાખું, અડધી યોગી ગીતા ભૂલી ગયો, સડસડાટ એક પણ ભૂલું કર્યા વગર આટલું બધું જ્યાં. પણ આપણે બાળક સમજીને આ વ્યવહારમાં ખરેખર એ બાળક કોઈ આપે તમને તો લઈ લો, એની પાસે બીજું હોય એ પતાવી દો, અને આમાં કાંઈ નહીં. બાળક બાળક સમજીને પણ એને આપ્યું શું છે, માલમ માલ થઈ જાય કે યોગી અપાની વાતો કરી, કઈ સુંદર વાતો કરી. એ સૂત્ર આપણે જીવનમાં આવે ધન્ય થઈ જઈએ. એક જ જો સ્વામીએ કહ્યું કોઈની ખટપટ ના કરી, હવે એક જ વાત. ખટપટ એટલે એકની વાત બીજાને કે, બીજાની વાત ત્રીજાને કે, એ ખટપટ. હવે એ તો સાચું છે, એકની વાત બીજાને કે સાચી જ વાત કહી, પણ તો ખટપટ કહેવાય, ખટપટ. અને ઉપજાવેલી હોય એ તો મહા ખટપટ. હવે આ સત્સંગ છે, આ સત્સંગમાં આવું બધું હોવું ના જોઈએ. શ્રીજી મહારાજ કેવા ભગવાન મળ્યા પરથી પર, અને એમની હાજરીમાં અત્યારે કોઈ અમેરિકાનો પ્રેસિડેન્ટ આવ્યો હોય તો કેટલી અમાન્ય રાખી આપે, કેટલું પ્રોટોકોલને આ ને તે. અને આ શ્રીજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન આવ્યા ને કોઈ અમાન્ય નહીં. અમાન્ય એટલે એમને જે વચન કયા છે એ પારવા, એ અમાન્ય કયા. અમને આ બધી અને ભગવાને તો બહુ જ કૃપા કરી છે. સ્વયં આયા એ કોઈ દેશ બને નહીં, આજ સુધી બન્યું જ નથી. આ ભગવાન આવ્યા જ નથી, આપણને મળ્યા જ નથી. અનંત અનંત અનંત જન્મથી આટા મારી દે, જન્મરણ જન્મરણ જન્મરણ, પણ આ ભગવાને આ સંત મળ્યા જ નથી. એટલી મોટી કૃપા, રૂબરૂ મળ્યા આપણા, પણ આપણે એમને ઢસડી લીધા આપણા વ્યવહારમાં. બે પૈસાનો વ્યવહાર એમાં અમને ઢસડી લીધા, અને એમની પાસે બધું કામ કરાવીએ. એકવાર શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હતા કે હરિભક્તો અમારી પાસે શું કરાય, ઓલા બાળક હોય ને ચડ્ડી બગાડી હોય એને સાફ કરાવે. એટલે આધ્યાત્મિક છે, આમાં તો બીજું કાંઈ જોઈએ નહીં. આધ્યાત્મિક બીજા દાસના દાસ એમાં કેટલી મજા આવે દાસના. પણ આપણે અજ્ઞાન બાળકની જેમ જ અજ્ઞાન સેવીએ છીએ, એટલે બધું કાંઈ સમજતા જ નથી. પણ તો ભગવાને આટલી, આપણે કાંઈ સમજતા જ નથી તો ભગવાને આટલી દયા કરી, તો કેટલું. તો આપણે આજે 42 પાટું છે, હા, અરે આ દિવસે આપણે બધું સમજીને અધ્યાત્મ વાતમાં પડીએ. આ કચરો વીણીએ નહીં. મેં કામ ક્રોધ લોભ મોહ વત્સર આશા તૃષ્ણા ઈર્ષ્યા અહંકાર એ બધું કચરો જ છે. કચરો અને અનંત જન્મથી કરતા જયા છે. માન મોટો ભાગ તે સત્સંગ મળ્યો છે, શ્રીજી મહારાજ મળ્યા છે, એટલે આપણી ફરજ છે એમને અનુરૂપ શ્રીજી માને અનુરૂપ આપણું વર્તન જોઈએ, તેમનું વર્તન, આ વ્યવહાર વ્યવહાર એ બધું ત્યાં કરવું પડે, પણ એમાં ખૂંચી જઈએ, ખૂંચી જઈએ અને એને પ્રધાન માનીએ છીએ. એક બે પૈસાનું કામ હોય અને તમારે મને કરોડો અબજોનું કિંમત કરીએ છીએ અને આધ્યાત્મ ભૂલી જઈએ છીએ. એટલે આજે આ બધું નક્કી કરો, ઘણી વાર નક્કી કરવું પડશે, પછી હાથમાં આવશે. એક વાર, બે વાર, ત્રણ વાર, પણ ઉપર ઉપર ચડતા રહેવું પડશે તો કામ આવશે. સજાન સાંઈ મળે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, અંતરમાં ટાળું રહ્યા કરે ને ધગી ના જાય તેના બે ઉપાય છે. અંતરમાં ટાળું, બહાર ગમે એટલી ઉપાધિ હોય, ગુણાતી તન સ્વામી, જાગા સ્વામી અને પ્રાગજી ભગત હંમેશા આ જ વાત કરે, અંતરે ટાળું છે, અંતર અંતર સારું છે. તો એ તો કે બહારથી તો ઘણી બધી ઉપાધિ હતી, પણ અંતર ટાળું રહે છે. એટલે સ્વામીને એ પ્રશ્ન છે, તમે ગમે ત્યાં જાઓ, મહેલમાં રહો, રાહ કરો, પણ અંતરમાં ટાળું રહે એ મુદ્દો છે. અંતર ટાળું રહ્યા કે ધગી ના જાય તેના બે ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું, ભજન કરવું એટલે અનેક રીતે ભજન વ્યાખ્યા ખાલી મારા ફેરવી એવું નથી, પણ એમનું ચિંતન મનન કરે ગમે ત્યાં હોય તો ભજન જ છે, અને એ સાચું ભજન છે. એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાન જ સર્વ કરતા સમજવા. સર્વ કરતા તો બહુ મોટી વાત છે, એમાં તો બધું ઘણું બધું આવી જાય. આપણે દુઃખ માત્ર ટળી જાય, દુઃખ ઊભું જ ના રહે, તો ગમે એ હાલત હોય, દેહની હાલત હોય, બીમાર હોય, અનેક ઉપાધિ હોય, પણ તમે ભગવાન સર્વ કરતા હરતા સમજે તો પ્રશ્ન જ ના રહે. કેમ કે ખાલી બોલવામાં નથી, સર્વ કરતા હરતા વાસ્તવિક થશે. એ ખરેખર એમનો સ્વામીએ બીજી વાત કરી, મહારાજે પણ વાત કરી કે મારી મરજી વિના રે કોઈથી તળનું ન તોડાય. એ સૂકું પાંદડું, આ સૂકું પાંદડું તો હાલે નહીં, જાય નહીં, પણ તોય હાલે છે, એટલે ફરે છે, નિર્જીવ છે, તોય ફરે, તોય મહારાજની મરજી વિના સૂકું પાંદડું હલતું નથી. એવું એવું એટલું બધું કરતા પણ એવી ભાવના હોય તો અખંડ આનંદ રહ્યા કરે. એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાનને સર્વ કરતા સમજવા. તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું ને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તે કહ્યું છે, જે દાસના દુશ્મન હરિ કરવી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. એટલે આ સમજણથી અને આવું જ્ઞાન દ્રઢ થવાથી બધું તમે સુખી જ રહો. 24 કલાક કોઈ વાત જ આગી પાછી થાય નહીં, કેમ કે સર્વ કરતા તમને સુખ આવે તો સુખ ભોગી લે, દુઃખ આવે. દેહ સુખ છે, દુઃખ છે, એ દેહના દેહની વસ્તુ છે. દેહમાં સુખ આવે, દુઃખ આવે, એ ભોગવી લેવું. એ કંઈક મહારાજે જ કરતા છે. તો એટલે ટૂંકમાં આવી સમજણ હોય, સર્વ કરતા હરતા પણ આવી સમજણ હોય તો તમે ગમે તે પરિસ્થિતિમાં, દૈહિક પરિસ્થિતિમાં ગમે હોય, તમે સુખી સુખી રહેવાનો આ સમજણ છે. બીજું ભગવાને સર્વ કરતા હરતા સમજવા, તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું, ને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તે કયું છે જે દાસના દુશ્મન હરી કદી હોય નહીં. દાસ એમનું દાસ હોય એમ એમની સાથે વેર ક્યાંથી હોય? એ ભગવાન, તમે ભગવાનના દાસ થયા અને તમારા દુશ્મન ભગવાન ક્યારેય ના થાય. દાસના દુશ્મન હરી કદી હોય નહીં. જેમ કરશે તેમ સુખદ થશે, જેમ કરશે તેમ જ સુખદ થશે. ગમે કરે ભગવાન કરે, આ દેહની પરિસ્થિતિ તો અંતે તો સુખદ થશે. એમાં જે બધું કહ્યું મહારાજે કરવા ધાર્યું છે પણ એમાં સુખદ થશે. તો આપણે અંતે પરિણામ ઉપર આપણે આધાર રાખો. પરિણામ સારું હશે, બધું પહેલે ગણિતો બધું ગોઠવણ થાય, માઇનસ પ્લસ બધું થતું હોય, પણ અંતે છેવટે સરવારો સુખ જ સુખનું આવે તો બધું આપણે ફાઈ ગયા. એમ તો મહારાજ જેમ કરશે એ સર્વ કરતા કરતા પ્રાણી ભાવનામાં હાર રહે છે. જેમ કરશે ભગવાન જેમ, એ બધું અઘરું છે. દેહમાં દુઃખ આવે બધું બહુ અઘરું છે, કેમ કે આપણે દેહભાવથી પરિચિત છે. લાખો કરોડો અનંત જન્મથી પરિચિત છે. દેહ ને આત્મા એક થઈ ગયા છે તે એ દુઃખ લાગે બધું. અને પણ આવી સમજણ હોય, કરતા હરતા એ સમજણ હોય તો આપણે સુખ જ રહીએ. અને મારે કે દાસના દુશ્મન હરી કદી હોય નહીં, જેમ કરશે એમ જ સુખદ થશે. તો આ બધી વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. મોટાને છે સદભાવ એ જ નિર્વાસનિકપણાનો હેતુ છે, ને મોટાને છે અસદભાવ એ જ વાસનાનો હેતુ છે. અને ભગવાન ઓળખાણા, સાધુ ઓળખાણા તે સમજી રહ્યા. હવે કાંઈ ત્રણ કરો નહીં. સ્વામી કંઈક મોટાને છે સદભાવ એ જ નિર્વાસનિકપણાનો હેતુ છે. હવે બીજો નિર્વાસનિકપણાનો હેતુ તો કેટલાય વસ્તુ છે બધી, પણ તોય સ્વામીએ કહ્યું કે સત્પુરુષને છે. સત્પુરુષ અસદભાવ હોય, બીજી રીતે ગમે એટલા ગુણવાન હોય, જ્યાં અનેક ગુણ હોય, પણ સત્પુરુષને અસદભાવ થાય તો બધું પાનું નીકળી ગયું અને એ ખાડામાં પડ્યો. અને સત્પુરુષ તમે કાંઈ ના જાણતા હોય, બધું હોય, બધું ચાલતું હોય, લહેર કરતા હોય, પણ સત્પુરુષ વિશે સદભાવ હોય તો તમે ફાઈ ગયા. તે એ તરી ગયો અને પેલો ખાડામાં પડ્યો મનુષ્યભાવ આવે તો. મોટાને છે સદભાવ એ નિર્વાસનિકપણાનો હેતુ છે. અને તમે નિર્વાસનિક થઈ રહ્યા છો, પણ આ કલમ મોટી એ મોટાને છે સદભાવ હોય તો તમને નિર્વાસનિકપણામાં એકદમ એસ્કેલેટર રોકેટ સ્પીડમાં તમે જઈ શકો. ભગવાન છે સદભાવ હોય એ મોટી હશે. મોટાને છે ભગવાનને છે નહીં, ભગવાન તો પરના પરના પર છે, પણ મોટાને છે એ ભગવાન ખરેખર ભક્ત હોય, એકાંતિક ભક્ત એને છે સદભાવ હોય એ જ નિર્વાસનિકપણાનો હેતુ છે. એટલે મોટાને છે અસદભાવ એ જ વાસનાનો હેતુ છે. હવે ગમે એટલો નિર્વાસનિક દેખાતો હોય અને એને પોતે એને પણ લાગતું હોય એવું તો નિર્વાસનિક, પણ જ્યાં મોટા પુરુષની વિશે અસદભાવ હોય તો બધી બાજી ધૂળમાં જાય. એટલે મૂળ તો સત્પુરુષ આપણે મોટા મળ્યા હોય એને વિશે ભાવના છે એના ઉપર તમે નિર્વાસિકપણે વાસલિકપણાનું હેતુ છે. અને ભગવાન ઓળખાણા, હવે શ્રીજી મહારાજ ઓળખાણા, આ પૃથ્વી પર આ પ્રત્યક્ષ દર્શન દીધા એમના સંતો, એમના સત્પુરુષો, ગુણાતીત ગુરુઓ, એ બધા ઓળખાણા. તો એ ઓળખાણા અને સાધુ ઓળખાણા, સાધુમાં આ બધું આવી ગયું. અને તે સમજી રહ્યા કંઈ ત્રોડક કરવું નહીં, બીજી કોઈ માથાકૂટ કરી નહીં, બીજો વ્યવહારમાં હોય એ બધું કરવું પડે, એ બધા બરાબર છે. પણ આવી પક્કડ ધડપણે રાખે કે આ બધું સ્વામી કહ્યું કે સ્વામી કહ્યું કે આપણે આ સત્સંગ કરીએ એમાં ત્રણ વાત સમજવા, એક તો ભગવાનનું સ્વરૂપ ઓળખવું, અને બીજું સાધુનું સ્વરૂપ ઓળખવું, અને ત્રીજું નિયમ પાળવા. તો મહારાજ કે અમે રાજી રાજી રાજી, ને હા ધન્ય છે ધન્ય છે ધન્ય છે, અને એમાં રાજી રાજી ને રાજી. તો જે આવી આટલી વાત કરવાની છે એ બધું કરો, પણ આ મચકુર ના આવે તો બધું ફેરો ના ફાવે, થયો ફરી જીત ગઈ જરૂરમાં, એ તો ચક્રાય ચડે અને ગોથા ખાઈ રાખે. તો એક તો સત્પુરુષ મળ્યા, અને એ આપણને મળ્યા છે, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખસાહેબ મહારાજ મળ્યા છે, એ બહુ મોટી વાત છે. એમને ઓળખવાની વાત છે, એમનામાં જીવ ફરવાની વાત છે, એમના વચન પાળવાની જરૂર છે, તો બધું આવી ગયું પંચકુર. નહીં તો બીજું બધું ગમે એટલું સાત્વિક હોય, ગમે સારી ક્રિયા કરતો હોય, પણ સત્પુરુષને વિશે જો અભાવ હોય કાંઈ પણ, તો મોટા પુરુષને છે જરાક પણ અસદભાવ હોય તો ગમેલું ત્યાગી તપસ્વી બધું હોય પણ ના, આજે ત્રણ ટણ ખાતો આર સુંગી હતો, પણ એને જે સદભાવ થાય બધીને પિસ્તાળીસો. પણ અવાજ છે કે સ્વર્ગમાં ગયા જેવા કર્મ કર્યા હોય, પણ જો સત્પુરુષની વિશે અસદભાવ હોય તો બધું એ નરકમાં જાય, ગમે એટલા સત્કર્મ કરે. અને જે નરકમાં ગયા જેવા કર્મ કર્યા હોય, બધું ધામધૂમ કરી હોય, અવરાઈ કરી હોય, પણ તો એ સત્પુરુષને વિશે એને ગુણ આવે તો એ તરી જાય, બધા પાપ નાશ થઈ જાય એકદમ, અને એ ધામનો અધિકારી થઈ જાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ અરે સ્વાય વાત કરી દે, જો રીતિ સારી બંધાણી હોય ને વિષયમાં તણાતો હોય પણ તેમાં રુચિનું બળવાન પણ હોય તો કસર ટળાવે. રુચિનું બળવાન ભલે વિષયમાં વિષય સાથે રમતો હોય, એમાં ઉત્પ્રોત હોય, પણ રુચિ સારી હોય તે રુચિના બળે વળે એ રુચિ બાજુ ખેંચી જાય અને ઓલું ખોટું થઈ જાય. જો રુચિ સારી બંધાણી હોય ને વિષયમાં તણાતો હોય પણ તેમાં રુચિનું બળવાન પણ હોય તો કસર ટળાવે, ને વાસના બળવાન હોય તો વિષય આપે ને અંતે તો મુકાવે. અને મોટા આગળ જે ધર્મમાં શિથિલ હોય તે સર્વે દબાય કે નહીં, તે ઉત્તર કર્યો જે દૈવી હોય તો દબાય, નાસ્તિક હોય તે ન દબાય. વાસના બળવાન હોય વિષય આપે ને અંતે તો મુકાય, તો મોટા પુરુષ તો અંતે મુકાય, ગમે એમ કરીને રોગ પ્રેરીને અને અરુચિ થાય અને મનમાં જે વાસના હોય એ બધી ખાવા પીવામાં ઘરમાં કુટુંબમાં બધેથી મૂકાવે, રોગ પ્રેરણ બધું ઠેકાણે પાડે. વાસના બળવાન હોય તો વિષય આપે ને અંતે તો મૂકાવે, તે મોટા પુરુષનું એ જ તાન છે. એમાં કાંઈ માલ નથી. જો મહારાજે કહ્યું, જે હરિભક્તને રે રહેવું હોય મારી પાસે તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. એ ભગવાન વિશેને અનાદિકાળથી વેર છે. એટલે ભગવાન સંત, એકાંતિક સંતો ભક્તો એને અનાદિકાળથી આ વિષય સાથે વેર છે. અને મોટા આગળ જે ધર્મ શિથિલ હોય તે સર્વે દબાય કે નહીં, અને બીજે તો દબાય જ નહીં, જોર કરે. પણ મોટા આગળ જે ધર્મ શિથિલ હોય તે સર્વે દબાય કે નહીં, તેનો ઉત્તર કર્યો છે. દૈવી હોય તે દબાય અને આસુરી હોય તે ના દબાય. એટલે જીવ જ પહેલેથી ઘણા અસુરી જન્મથી જ હોય, પણ ઘણા સંગે અસુરી થઈ જાય તો એમાં બધા અસુર ભાવ હોય એ દબાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, એકાંતિક સાધુ વિના બીજે કોઈને જીવનું સાચું હેત કરતા આવડે નહીં. હવે માં હોય, બે ત્રણ દીકરા હોય અને એક 5 વર્ષનો હોય, 10 વર્ષનો હોય, 15 વર્ષનો હોય, પણ એ દરેકને સરખું ના પીરશે. 5 વર્ષનો હોય, 10 વર્ષનો હોય, પણ એટલે દેખાય કે અન્યાય કરે છે, માતા અન્યાય કરે છે, પણ અન્યાય નથી. એનું હિત સમાયેલું છે, એ કરે છે. કે 5 વર્ષનું હોય એને આટલું જ જોઈએ, વધારે ખાય તો રોગ થાય બધે. એટલે માતાને ખબર પડે, એટલે માતાને ખબર પડે તો સંતને ખબર ના પડે. એ મહારાજે કહ્યું, એકાંત સાધુ વિના બીજે કોઈને જીવનું સાચું હેત કરતા આવડે નહીં. બીજે સાચું હેતમાં ફેર છે. સ્વાર્થીઓ હેત હોય એટલે એમાં અંતે સ્વાર્થ ઉપર જાય. એટલે સ્વાર્થ, મારો દીકરો મોટો થશે, પૈસા કમાવશે, મને આપશે, મારું પોષણ કરશે, એ રહે. પણ એટલે સાચું હેત તો એકાંતિક સંત પાસે હોય. એકાંત સાધુ વિના બીજા કોઈને જીવનું સાચું હેત કરતા આવડે. જીવનું, દેહનું તો બધું કરે, દેહનું તો ખવડાવે પીવડાવે રૃષ્ટપુષ્ટ કરે, પણ જીવનું, અને જીવનું કામ છે. જીવ અનાદિકાળથી માયામાં ફસાવે છે, એમાંથી કાઢવા માટે આ એકાંતિક સંત વિના બીજી કોઈ ઠેકાણે જીવનું સારું કરે કરતા ના આવડે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, બીજા તો ને બીજા તો હેત કરે તો ઇન્દ્રિયોનું પોષણ કરે. બીજા હેત કરે ઇન્દ્રિયો, પણ એને ખબર ના પડે. પોષણ કરનારને એને જેને હેત કરે એ બેને ખબર ના પડે. એ સાધુ એકાંતિક સંત હોય એ વિના બીજે કોઈ ઠેકાણે ભરાવું નહીં. ભરાવું તો ત્યાં જ ભરાવું. ને શાસ્ત્રી મહારાજ બાળપણથી જ કોઈ જગ્યાએ બંધાયા નથી, કોઈ જગ્યાએ બધેથી. અને બંધન તો એવા એવા બંધન આવે કે બીજા કોઈ તો છૂટે નહીં. આ ગુરુદાસ કોઠારી સ્વામીને કહ્યું કે તમને આ કોઠાર સાપો બીજા 50 વર્ષનો સત્સંગ. સ્વામી કહે કોઠારી વાત ભૂલા પડ્યા, એમાં કોઠાર કરવા નથી આવ્યો, ભગવાન ધારવા ભજન કરાવે છે. તો ત્યાં વિહારીલાલજી મહારાજ એમને વાત કરી કે તમારી ભેગારો પાછા થાય. સ્વામી સ્પષ્ટ વાત કરી તો સ્વામી વિહારીલાલજી મહારાજે કહ્યું કે તમને કોઈ મંદિરમાં રહેવા નહીં દઉં. તો સ્વામી કેટલાક કહેશે હાલમાં ભલે, કોઈથી તાકાત નથી બોલાટે, ક્યાંય બંધાય નથી. પણ પ્રાગજ ભગત જેનું અતિશય અપમાન થતું હતું આ સત્સંગમાં, એમાં બંધાયા. અને એમાં તો પ્રાગજ ભગત તો ગ્રસ્ત હતા. અને મારી બીજો વ્યવહાર કરતા ત્યાગી નતા. અને મારી ભગતજી માં તો ભણેલા નહીં અભણ, અને શાસ્ત્રીમાં તો કેટલા ભણેલા. બધી વાતે વિરુદ્ધમાં પડે પણ તોય ત્યાં બંધાયા. પ્રાગજ ભગતો બંધાયા, બીજી ક્યાંય બંધાય નહીં. ભલ ભલામાં આગળ બધી બંદી તોડીને નીકળતા નીકળતા. અને ખરેખર બીજો કોઈ તો બંધાઈ જાય આ બધામાં. અને બીજા તો હે જ કહે તે ઇન્દ્રિયોનું પોષણ કરે તેમાં તે મૂળગું અવળું થાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે લાખ લાખનો ત્યાગ કરીને એકને રાખવા,

અને હારે કે જીતે ગમે થાય પણ તોય ભગવાન છે, ભગવાનનું પક્ષ રાખ્યો. સ્વામિનારાયણ હરે સ્વાય વાત કરીએ, મૂર્ખનો સંગ ન કરવો. કેમ જે મૂર્ખ ચાકર, જે મૂર્ખ ચાકર હતો તે રાજાને બાટી આપી એમ મહારાજ કહેતા. એક દુર્બળ ગરાછીએ કચેરીમાં પોતાના વારાના દિવસે જૂજ પૈસા આપી ચાકરને પાન સુપારી લેવા મોકલ્યો, પરંતુ ચાકરે પોતે તથા રાજા બે દિવસના ભૂખ્યા હતા એમ ધારી પાન સુપારી નહીં લાવતા ત્રણ બાટીઓ કરી લાવી. તેમાંની બે બાટી કચેરીમાં રાજાને આપી બોલ્યો, લ્યો આ ખાઓ, પાનમાં શું ખાશો? એટલે મૂર્ખ એની સંગ ના કરે તો આપણે મહામૂર્ખ બનીએ. મોટા મૂર્ખને સંગે મૂર્ખનો સંગ ના કરો. કેમ જે મૂર્ખ ચાકર હતો તેણે રાજાને બાટી આપી એમ મહારાજ કહેતા. સ્વામિનારાયણ હરે સ્વાય વાત કરીએ, કલ્યાણનો ખપ કેવો રાખવો જોઈએ? એ અગુણોત્તરા કાળમાં ભીમનાથમાં રાખા માગવા આવતા ને કરગરતા ને તેને ધક્કા મારે પણ જાય નહીં એવો ખપ રાખો. ભીમનાથ ખરેખર સ્વામી કેટલું સચોટ દ્રષ્ટાંત આપ્યા. ભીમનાથ રાખા, એક ભીમનાથમાં જ બધું ખાવાનું મળે, બીજે ક્યાંય મળે નહીં. તો રાકા બધા હોય લાઈનમાં ગોઠવાયા હોય, પણ એક ઓલા અકળાઈને ધક્કો મારે તો બધા ગોળતા આવે, પણ તોય એટલો ખપ બીજે ક્યાંય મળે નહીં તો ફરી લાઈનમાં ઘૂસે, ફરી જતા જતા ફરી ધક્કો માગે. એટલે એવો ખપ રાખ્યો, એવો ખપ રાખવો કે કલ્યાણનું ખપ એ રાખવો. ખરેખર સદગુરુ મળ્યા હોય, ગુરુ મળ્યા હોય, એકાંતિક ભક્ત મળ્યા એની સાથે આવી રીતે વર્તક ધક્કો મારે ગમે એમ કરે તો છોડવાની. એવાય અગણોતેરા કાળમાં ભાલ પ્રદેશમાં આવેલ ભીમનાથ મહાદેવની મહાદેવની જગ્યાએ સદાવર્ત મળતું તિલકા નદીની ઊંચી ભેખળ પર મંદિર હોય, ભૂખ્યા દુખ્યા ગરીબ લોકો નદીમાંથી કતાર કરતા ઉપર જતા ને સદાવર્તમાં કળછો થૂલું. હવે એક જ કળછો બધા ના મળે, કરશો ઘઉંનું ભડક્યું મેળવતા. રાકા ગીરદી કરે એટલે થોડું આપના કંટાળે અને એક ધક્કો મારે તો બધા જ ઉપર છપરી પડતા, ગુલાટ ખાતા નદીની ગરમ રેતીમાં પડે. છતાંય કરશો થોડું અહીં જ મળશે એવો ખપ રાખી ફરીથી પાછા પડે નહીં. સ્વામિનારાયણ હરે સ્વાય વાત કરીએ, ચાર ઘાટીઓ છે તેને ઓળંગવી એ કરવાનું છે. તેમાં એક તો ભગવાનની ઉપાસના સમજવી, એક ઘાટી પહેલા એ મુદ્દો, પહેલું જ મુદ્દો આ છે અને ખરેખર સાચો મુદ્દો છે ભગવાનની ઉપાસના સમજવી. બીજું સાધુઓ રખવા બહુ મુશ્કેલ છે. જો બે વસો ગામના જૂનાગઢ ગયા સમાગમ કરવા, ગુણાતીતા સ્વાય એ જાણતા હતા ગુણાતીતા સ્વાય કોણ છે બધું, પણ ત્યાં એક છેટેથી દેખાડ્યો, અહીં ચા પાણી કરતા જાઓ, ગુણાતીતા સ્વાય તો એ રહ્યા છેટે દેખાડ્યા. અને બીજો કે ના, હું તો જઈને પગે લાગું, મારી ઓર

0: કણ આપો અને પછી બધું કામ થાય. તો સ્વામીએ બે એકને પૂછ્યું કે તમે જોડિયા હતા ક્યાં ગયા? તો કે તો ચા પાણી કરવા રોકાયો છે અને પછી આવશે. સ્વામી કે ગયો ગયો ગયો લક્ચરાથી જમપુરીને જન્મરણ એ ત્રણ નદમાં. તો સ્વામી કહો સાધુ, આજે આપણે તો બહુ શાસ્ત્રીમાં જેટલી બધી દયા કરી છે, યોગી આપા પ્રમુખ સાહેબ મારે સત આપણે કહેવું જ નહોતું પડ્યું સામેથી, પણ તોય અહીંયા આવ્યા પછી પણ ગોટાવારે આપણે સંગ નવ રાખીએ અને ગમે એને સંગ કરીએ, અભાવ ગુણ લેતો હોય આ કરતો હોય એનો સંગ કરીએ. ને તમારા ભાઈ આવો ગુણ બધું સત્પુરુષના ગુણ તો બાજુમાં રહે પણ તમારે નફટાઈ આવે. તેમાં એક તો ભગવાનની ઉપાસના, બીજું સાધુ રખવા, ત્રીજું દેહ આત્મા જુદા સમજવા, એ મોટી ઘાટી છે. ચોથું ઉત્તમ ભોગમાંથી રાગ ટાળો, એ ચાર બધી ઘાટીઓ છે ખરેખર. એ ચાર એટલે પહેલી તો આપણે ભગવાનની દયાથી આપણે ભગવાનની ઉપાસના બધી એમાં તો ખાટી ગયા છે બધી. અને જે મુદ્દો છે સાધુઓ રખવા, એમાં બુદ્ધિ વાપરવી પડે, વિવેક વાપરવું પડે કે જે અભાવ ગુણ લેતો હોય એને સંગ ના કરવો, ખરેખર તમને ક્યાંય ને ક્યાંય મૂકી દેશે. દેખાય તમે સત્સંગ કરો છો, એકાંતિક શાસ્ત્રીમાં યોગી બાબુ પ્રમુખ સાહેબનો સત્સંગ કરો છો એવું તમને દેખાય, બીજાને સમજાય, પણ અભાવ ગુણ લેતો હોય તો ક્યાંય ખાડામાં નાખી દે. ત્રીજું દેહ ને આત્મા જુદા સોજા, ચોથું ઉત્તમ ભાવમાંથી રાગ ટાળો તે કરવું, તો સર્વેનું કારણ સાધુ છે. સાધુ બધી ઓળખાણ બધી સમજ આપે. આ કુસંગ કહેવાય, કોને કહેવાય સારા સાધુ કોને કહેવાય, એ બધી ઓળખાણ આપે એટલે સાધુને પકડ. એ આપણે તો બહુ દયા કરીએ ભગવાનની દયા, પણ મન કવચે સાધુ સેવ્યા ના હોય તો ગોટા વરી જાય. શાસ્ત્રી યોગી પ્રમુખ સાહેબ મહારાજ હોય તો એ હવે દેખાય તમને સંગ કરતો લાગે, પણ આ સમજ ખરેખર મન કહે છે સાધુની સેવા તો આવી સમજ આપે. સહજાન સ્વામી મહારાજની જય.
1: આવી અક્ષરધામથી અવનિમા ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત્ય નમો સર્વાવતાર.

શ્રીજી મહારાજ ગઢડામાં જ વિરાજમાન હતા. મહારાજ માળા ફેરવતા હતા અને ભક્તોએ પૂછ્યું કે મહારાજ, અમને તો કંઈ દુઃખ આવે, મુશ્કેલી આવે ત્યારે અમે તમારા નામની માળા ફેરવીએ છીએ, પણ આપ કોના નામની માળા ફેરવો છો? ત્યારે મહારાજે કહ્યું કે અમે અમારા ભક્તોની માળા ફેરવીએ છીએ. ત્યાં આપણા જેવા બધા બેઠા રાજી થયા છે કે આપણી માળા મહારાજ ફેરવે છે. પછી કહ્યું કે કોની માળા ફેરવો, કેવા ભક્તોની? તો એ માળાના મણકામાં, મહારાજની માળાના મણકામાં નામ લાવવું હોય તો સૌથી અઘરું છે. એવા ભક્તો થવું ને, દુનિયામાં સૌથી અઘરામાં અઘરું, કઠણમાં કઠણ કામ હોય તો આ છે. દાદા ખાચર એવા ભક્ત હતા. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે સૌથી કઠણ કામ કયું?

કાઠી દરબારો સહિત મહારાજે પાર્ષદોને કહ્યું, સંતોને પણ કોને કોને આવવું એ બધું મહારાજ પોતે જ નક્કી કરે છે, કારણ કે એમની ઈચ્છાથી જ આ જાન જઈ રહી છે. એટલે જાનમાં કોને કોને આવવું, કોને ગાડામાં બેસવું, કોને વેલમાં, માફામાં, રથમાં બેસવું, કોને પગપાળા ચાલવું, કોને બળદગાડામાં બેસવું, આગળ કોના ગાડા રાખવા, રથ વેલી માફો ક્યાં અટકવાનું, કયા ગામમાં વચ્ચે રોકાવાનું છે, એ બધી જ સંપૂર્ણ વ્યવસ્થા મહારાજ પોતે જ કરે છે, કારણ કે વરના બાપ પોતે બન્યા છે. એમની ઈચ્છાથી જ આ જાન જઈ રહી છે. અને આવી રીતે ગઢડાથી પોષ સુદ આઠમના દિવસે, વસંત પંચમી પછી ત્રીજે દિવસે મહારાજ દાદા ખાચરને પરણાવવા માટે જઈ રહ્યા છે. હરિલીલામૃતની અંદર 5 અધ્યાયની અંદર આનું વર્ણન છે. જાન પહોંચે ને એનું છે, અહીંયાથી નીકળે ને. પહેલાંના સમયમાં એવું હતું, જૂનાને ખબર હશે થોડા, આજે તો સવારે માંડવો અને સાંજે ઘરે આવી ગયા હોય. હવે એટલું જ થતું, કોર્ટમાં જાય ને તો કલાકમાં પૂરું. પણ એ સમયને વિશે 3 દિવસ તો ઓછામાં ઓછા થતા. જાન જાય એને 1 દિવસ જાય, વચ્ચે રોકાય, પરણે વચ્ચે રોકાય ને પાછી ઘરે આવે. અને ઘરે જે પીઠી ચોળે માંડવો નાખે ને એ બધું જુદું, એટલે 5-1 દિવસનું આખું આ લગ્નનું પર્વ થતું હતું. માગસર સુદ આઠમને દિવસે મહારાજ આ રીતે ગાડા વેલ માફો બળદો શણગારી અને આ પ્રમાણે નીકળ્યા છે. શરૂઆતની અંદર ગઢડાથી જ્યારે નીકળ્યા ત્યારે મહારાજ અને દાદા ખાચર બંને ઘોડા ઉપર બેઠેલા છે. અને બીજા બધાએ આગળ વાત કરી એ પ્રમાણે જેને જ્યાં મહારાજે આજ્ઞા કરી ત્યાં બધા બેઠા છે. રસ્તાની અંદર જે જે ગામો આવે છે, લગભગ 28 જેટલા ગામ આવે છે નાના મોટા, દરેક ગામમાં બધાને ખબર છે કે મહારાજ સ્વયં દાદા ખાચરને પરણાવવા જઈ રહ્યા છે. એટલે દરેકની એવી તૈયારી છે કે અમારે ત્યાં મહારાજ રોકાય, પરંતુ કોઈ જગ્યાએ મહારાજ રોકાતા નથી. બળદને ચાર એટલે કે ઘાસ ચારો આપવાનો સમય થાય એવા સમયે, અથવા તો આ પ્રમાણે 3 દિવસ જે વચ્ચેના છે એટલે કે જ્યાં જમવાનો સમય થયો હોય ત્યાં મહારાજ, આમ તો સાથે પણ ટીમણ લીધું છે, લખુ કંદોયને પણ સાથે લીધેલો છે, અને સુખું સુખડી ગાંઠિયા વગેરે પણ મહારાજે સાથે લેવરાયું જ છે. તે છતાં પણ જ્યાં જ્યાં એવા ગામ આવે એવો ભાવ આવે ત્યાં મહારાજ રોકાય છે. ભક્તોનો ભાવ પણ અદ્ભુત છે. ગઢડાથી નીકળે અને માલપરા કરીને ગામ આવે છે. ત્યાંના કરશન પટેલ મહારાજને કહે છે કે મહારાજ જાનને જમ્યા વગર હું નહીં જવા દઉં. મહારાજ કે અમારે ઉતાવળ છે, અમારાથી રોકાઈ શકાય એવું નથી. અને મહારાજને આવી રીતે વાત કરે ત્યાં તો એમણે એમના સાથી દાડિયાઓને કહી દીધું કે જાઓ, વાડીની અંદર શેરડી ઊભી હતી અને શેરડી છે ને 12 મહિને 1 પાક પાકે. એ કંઈ જાર કે પેદા છે કે તમે કમ મકાઈ વાવીએ છે ને આપણે પોપકોર્ન, એવું નથી કે 2.5 મહિનામાં 3 મહિનામાં એનો પાક તૈયાર થઈ જાય. તો છાતી છાતી સમી શેરડી થયેલી હતી, એ શેરડી વાઢી ગાડા ભરીને લાવ્યા અને ગાડા જાનના ગાડાની અંદર જે બળદ જોડેલા હતા ને એ બધાને નાખી. મહારાજે કહ્યું કે આ શેરડી ક્યાંથી આવી? બહુ અદ્ભુત રીતે ભગવાનને સંતને અર્થે શું ન થાય એ માલપરાના કરશન પટેલની જે ભાવના છે હરિલીલામૃતમાં વર્ણવેલી છે. આપણે સમયના અભાવે અત્યારે એ વાતને જાણતા નથી, પણ સમજીએ તો ખરા. એમાં લખ્યું છે કે આવો સમો ફરી નહીં આવે,

આ ચોઘડિયું, આ સમય, આવો અવસર ફરી ફરીને આવે. કહેવાય ને, નાણું મળે પણ ટાણું ન મળે. રસ્તાની અંદર દરેક ભક્તો મહારાજની આવી ભક્તિભાવથી સેવા કરે છે અને મહારાજને રોકવા માટે ખૂબ ખૂબ આગ્રહ કરે છે, પરંતુ મહારાજ રોકાતા નથી. રસ્તાની અંદર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ રીતે ભક્તોના ભાવ પૂરા કરતા કરતા કરતા પીઠવડી, ભામોદરા, ઝીંઝુડા, સેંજળ આ બધા ગામોની અંદર પસાર થઈ અને મેરિયાણા ગામની અંદર આવે છે. ગામની ભાગોળેથી આમ જાન આખી જઈ રહી છે અને મહારાજે પોતાનો રથ ગામની અંદર લીધો અને ગામની અંદર એક ઉગા ચાંદ નામના હરિભક્ત હતા. હવે ઉગા ચાંદે એવો સંકલ્પ કરેલો કે મારી પાસે 100 રૂપિયા છે અને મારે સ્વામિનારાયણ ભગવાનને આપવા છે, પણ સ્વામિનારાયણ મારા ઘરે આવી અને માગે ને તો આપવા છે. મહારાજ અત્યાર સુધીમાં હજી જઈ શક્યા નથી અને પછી પણ જઈ શકાય એવું છે નહીં. એટલે આજે મહારાજે આ વચલો માર્ગ લીધો કે જાનને કહ્યું કે તમે આગળ જાઓ, અમે ગામમાં થઈને આવીએ છીએ. ઉગા ચાંદનું ઘર આવ્યું, મહારાજે સામેથી ખખડાવ્યું. ઉગા ચાંદ તો ખુશ થઈ ગયો, હા મહારાજ મારે ત્યાં આવ્યા. મહારાજ કે ત્યાં પહેલાં વેઢ અને 100 રૂપિયા દાટ્યા છે ને લાવ. લઈને મહારાજ તરત નીકળી ગયા. આવું પણ મહારાજ કરે અને આ રીતે રસ્તાના બધા ગામોની અંદર સંતોએ જ્યાં જ્યાં સત્સંગ કરાવ્યો હોય એ બધા હરિભક્તો પણ ખૂબ દર્શન કરવા માટે આવે છે. મહારાજને રોકવા માટે ઘણો બધો આગ્રહ કરે છે, પરંતુ મહારાજ કોઈ જગ્યાએ રોકાતા નથી. આઠમને દિવસે નીકળેલી જાન, આઠમની રાત, નોમની રાત, આ બે રાત રોકાય અને દસમને દિવસે વહેલી સવારે મહારાજ ભટવદર પહોંચે છે. કોઈ એવું કહે છે, આપણા જ ગ્રંથોની અંદર બે જગ્યાએ લખેલું છે, એક તો કેરાળાને પાદર, અથવા તો બીજું કહે છે કે અહીંયા ભટવદરને પાદર. વહેલી સવારે મહારાજ જ્યારે ત્યાં આગળ પહોંચ્યા ત્યારે વહેલી સવારનો સમય છે, હજી મોસ ઉજણું થયું નથી અને એ સમયે જાન ત્યાં આગળ આવીને છૂટી છે અને મહારાજના કાને એક મધુર સ્વર અવાજ સંભળાય છે. મહારાજને અવાજ, એનો જે તાલ, લય બધું ખૂબ ગમી ગયું અને મહારાજ બે ઘડી આમ સ્થિર થઈ ગયા. છેલ્લાના 13 વચનામૃતમાં મહારાજ લખ્યું કે કીર્તન ભક્તિ અમને પહેલેથી ગમે અને કોઈ કીર્તન ગાતું હોય તો જાણે અમે દીવાના થઈ જઈશું. એટલે મહારાજના કાન જે બાજુથી અવાજ આવતો ને એ બાજુ આમ સર્વા થયા, એટલે કે ધ્યાન દીધું અને અવાજ ઢાળ મહારાજને ગમી ગયો. એક માણસ વહેલી સવારે ભેંસો ચરાવવા માટે આવેલો, એની ભેંસો ચરતી હશે ને, એ માણસ ઊભો ઊભો એક પદ લલકારતો હતો. આમ તો એ સાંભળીશું તો એમાં કોઈ શબ્દની અંદર સાર નથી, પણ રાગ ઢાળ બહુ સુંદર, લાંબી હલકથી ગાતો હતો. જામ

જાંબુડે જાયશમાં ને જાંબુડા ખાઈશમાં, બસ. પણ આ ઢાળ મહારાજને ગમી ગયો. સામે પ્રેમાનંદ સ્વામી બેઠા હતા. પ્રેમાનંદ સ્વામી સામે જોઈને મહારાજ કે સ્વામી આવા રાગ ઢાળના કોઈ કીર્તન બનાવો. પટવદર ને ગામને પાદર જાન છૂટેલી છે અને વેવાય પક્ષ એટલે કે નાગપાલ વરુને સમાચાર આપી દીધા છે કે ભાઈ મહારાજ જાન લઈને પધારી ગયા છે. જાન ગામની ભાગોળે જઈને અટકે, જ્યાં સુધી વેવાય પક્ષ સ્વાગત સામૈયું ન કરે ને ત્યાં સુધી અંદર ન જવાય. એટલે સામૈયું આવે એની રાહ જોવે છે. તે દરમિયાનમાં મહારાજે આ વાત કરી. પ્રેમાનંદ સ્વામી મહારાજની મૂર્તિ સામે જોઈ, એ વખતે મહારાજે જે શરીર ઉપર શણગાર સજેલા, માથે મોળિયું બાંધેલું, તો ત્યાંથી જ પ્રેમાનંદ સ્વામીએ શરૂઆત કરી.

ભાલ વિશાળમાં જળકે, ભાલ વિશાળમાં તિલક કેસરનું નાસિકા નમણી, એમ કરતી એક બે ને ત્રણ પદ બનાવ્યા. મહારાજની મૂર્તિનું વર્ણન કરતા કરતા ત્રણ પદ બનાવ્યા. ત્યાં તો વેવાય પક્ષમાંથી બધા આવી ગયા, અને મહારાજ પોતે સ્વયં પધાર્યા હોય. ફૂલના હાર બધા લાવ્યા છે. દાદા ખાચર વરરાજા છે, પણ મહારાજા તો વરરાજા નહીં, મહારાજા છે. એટલે એક હાર મહારાજની કોટમાં પહેરાવે, મહારાજ ઈશારો કરે ત્યારે દાદા ખાચરની કોટમાં પણ હાર પહેરાવે. પ્રેમાનંદ સ્વામી મહારાજની મૂર્તિનું વર્ણન કરે છે. કાવ્યશાસ્ત્રના નિયમ પ્રમાણે એક પદ બને, બે બને, ચાર, છ, આઠ, ત્રણ, પાંચ, સાત એવા પદ ક્યારેય બને નહીં. ત્રણ પદ પૂરા થયા અને મહારાજનું આખું શરીર છે ને ફૂલના હારથી ઢંકાઈ ગયું. એટલે પ્રેમાનંદ સ્વામી જે વર્ણન કરતા હતા ને બંધ થઈ ગયું. ચોથું પદ બનાવ્યું.

दिया हर हजारी उर हर हजारी रे गुच्छ बेउ कानमा बाएं बाजू से काजू बाएं बाजू से निरखु नित्य ध्यान मा एवी रीते प्रेमानंद स्वामी चार पद पूरा करे छे अने आ रीते वेवाई पक्षमाथी बधा आवी महाराज ने पगे लागी छे प्रणाम करे छे सन्मान करीने कहे छे कि महाराज चालो अने महाराज दादा खाचर ने लई अने भटवदनी शेरी नी अंदर आ प्रमाणे जई रह्या छे वरराजा ने पूखवा माटे दादा खाचर ने हवे महाराजे आगर कर्या छे दादानो ઘોડો આગળ છે મહારાજ એની પાછળ છે એની પાછળ બધા સંતો ભક્તો પાછળ ભાઈ ભક્તો આ પ્રમાણે બધા વાજતે ગાજતે દાદાને એટલે નાગપાલ વરુને આંગણે જઈ રહ્યા છે. ભૂમાનંદ સ્વામીનું પદ છે આ જ પ્રસંગનું નથી પણ આ પ્રસંગનું હોય એવું લાગે છે. આ ટાઈમે બનાવેલું નથી પણ આ પ્રસંગને અત્યંત ઉચિત છે. કેવું વર્ણન છે સર.

છેલ્લા ચાર દિવસથી જેમના ઉપર અકારણ કરુણા વરુણા થઈ છે એવા જસુબા મહારાજને પ્રાર્થના કરી રહ્યા છે, અંતરથી પ્રાર્થના કરી રહ્યા છે. જેવી રીતે રૂકમણીએ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરેલી ને રૂકમણીનો ભાઈ રૂકમી એમણે નક્કી કરેલું હતું કે મારી બેન રૂકમણીને દમઘોષના દીકરા શિશુપાળ સાથે જ પરણાવું. અને રૂકમણીએ મનથી નક્કી કરેલું તો પરણું તો ભગવાન કૃષ્ણને જ પરણું, પણ દમઘોષના દીકરા શિશુપાળને તો ન જ પરણું. અને એણે જે રીતે રૂકમણીએ ભગવાન કૃષ્ણને મનોમન પ્રાર્થના કરી હતી અને ભગવાન કૃષ્ણ છેલ્લી ઘડીએ પણ આવી એનું કાંડું પકડીને રથમાં બેસાડે છે, એ જ પ્રાર્થના અહીંયા જસુબા પણ મહારાજને કરે છે. મારી

ભક્ત દાદા ખાચર અને જસુ આ બંને એક પ્રકારના ઉત્તમ કોટીના જીવ છે. બંનેને મહારાજ ભલે લગ્ન ગ્રંથિથી જોડે, પરંતુ બંનેના મન તો આગળ આપણે બે દિવસ પહેલા જોઈ ગયા એ રીતે બંનેની વૃત્તિ તો મહારાજની સાથે વરી ચૂકેલી છે. વૃત્તિ તે નામ વનિતા, વર શ્રીહરિ સાક્ષાત, વરે વર્યાની ઈચ્છા કરી સોંપ્યું શ્રીફળ બૃહદ વૈરાગ. બંનેના અંતરની અંદર જગત પ્રત્યેનો વૈરાગ છે અને ભગવાનમાં અનુરાગ છે. એવા લોકોને, એવા ભક્તોને જ ભગવાન આ રીતે હથેવાળો જોડી આપતા હોય છે. અહીંયા આગળ માણેક સ્તંભ રચેલા છે, ચોરી બુરાઈ છે, અને સમય થતાં આ પ્રમાણે દાદા ખાચર અને જસુબા બંને ચોરી મંડપની અંદર પધારે છે, મંગળ ગીતો ગવાય છે,

આવી રીતે જ્યારે લગ્ન થતા અને ત્યારે આકાશમાંથી દેવતાઓ પણ પુષ્પવૃષ્ટિ કરી અને જય જયકાર કરે, પહેલે પહેલું મંગળ યુવર્તાય, સપ્તપદી થઈ રહી. મહારાજને બંને પ્રણામ કરે છે, પગે લાગે છે. મહારાજ અભય હાસ્ત કરીને કહે, ધન્ય ગ્રહસ્થાશ્રમો, ગ્રહસ્થાશ્રમ હો તો આવો હજો, એવા મહારાજ આશીર્વાદ આપે છે. ત્યાં આવેલા સગા સંબંધીઓ પણ આ પ્રમાણે વિવાહનો જે વિધિ થતો હોય એ બધો વિધિ કરી અને આ પ્રમાણે જસુબાને હવે વળાવે છે. એ સમયે પણ ઘણો બધો એમને કહે છે ને કે ભેટ સોગંદો આવે છે, એ બધું લઈ અને પછી જેવી રીતે મહારાજ આવ્યા એવી જ રીતે ત્રણ ત્રણ દિવસ પાછા ફરતા પણ મહારાજને થાય છે. વચ્ચે ઘણા બધા ગામોમાં ખૂબ ખૂબ આગ્રહ થાય છે, પરંતુ મહારાજ ક્યાંય રોકાતા નથી. એક પ્રસંગ આવો, જેમ આવતાનો જાણ્યો એવો નાનો જાણી લઈએ. ગોદડકા કરીને નાનું એક ગામ આવે છે અને એ ગામની અંદર આ પ્રમાણે એક પૂનમતી ડોશીમાં હતા. એમને એકનો એક દીકરો અને દીકરો માંદો થયેલો અને એણે માનતા રાખેલી કે જો મહારાજ મારા દીકરાને સાજો કરે તો મારી પાસે 7 કોરી, એ વખતનું એક ચલણ, 7 કોરી છે ચલણ એટલે કે આપણે કરન્સી નાણું, મારી પાસે 7 કોરી ભેગી થઈ જાય તો 7 કોરી મહારાજને આપી દઉં. મહારાજે ડોશીની પ્રાર્થના સાંભળી, દીકરાને સાજો કર્યો, પણ ડોશીમાંએ 7 કોરી મહારાજને આપવાની હતી અને આપી નહીં. ગ્રહસ્થો છે ને આવું જ કરતા હશે, માનતા માને પણ માનતા પછી ભગવાન પૂરી કરે ને એટલે પછી ભગવાનને ધક્કો ખવડાવે. મહારાજ પૂનમતી ડોશીમાને ત્યાં ગયા અને કહ્યું કે ડોશીમા તમે કઈ માનતા માની છે? કે હા. તો 5 કોરી મહારાજની પાસે ધરી. મહારાજે જોયું કે કેમ તમે કેટલાની માનતા ધરી હતી? કે મહારાજ આટલાની જ ધરી હતી. મહારાજ કે 7ની ધરી હતી? હા મહારાજ, 2 ભૂલી ગઈ. યાદ રાખીએ અંતર.

પ્રથમના પહેલા વચનામૃતમાં શેઠ ગોવર્ધનભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, આવે છે ને પ્રથમનું પહેલું વચનામૃત વાંચજો. એ ગોવર્ધનભાઈના ફોઈ હતા, રામાનંદ સ્વામીના શિષ્ય હતા. અને મહારાજ જ્યારે ત્યાં ડોસાવાવ ઉપર આવે છે આપણે માંગરોળ, અને એ વખતે એ ફોઈબાનું કાર જ હતું. એટલે મહારાજ કહે છે કે આજે શું છે આવો પ્રસંગ? તો કે મારા ફોઈ ધામમાં ગયા ને તો એનું કાર જ છે. મહારાજ કહે કોણ કે ધામમાં ગયા? એટલે ગોવર્ધનભાઈને બધા કહ્યું કે અમે કહીએ છીએ. મહારાજ કે તમે કહો એટલે કાંઈ થોડા ધામમાં જાય, માણસ મૃત્યુ પામે પણ ધામમાં જાય એ કંઈ નક્કી નહીં. તો કે મહારાજ આ તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને આવી રીતે ભક્તિ કરતા હતા. મહારાજ કે ભક્તિ કરતા હતા અને ભક્તો હતા, બધી વાત સાચી, પણ એ ધામમાં નથી ગયા. ગોવર્ધનભાઈને ફાળ પડી તો ક્યાં ગયા છે? મહારાજ કે તમારે જોવું છે. અને મહારાજે કહ્યું કે તમારા ફોઈ છે ને નરકમાં ગયા છે. અરે મહારાજ, આવા ભક્તો અને નરકમાં કેવી રીતે જાય? ત્યારે મહારાજે ફોડ પાડતા કહ્યું કે રામાનંદ સ્વામી પાસે એક ભક્તોએ દાનમાં આપેલું સુવર્ણ સોનું હતું. એ વખતે તો બીજી કોઈ રાખવાની વ્યવસ્થા નહીં, અને આ સન્નિષ્ઠ સારા સત્સંગી જાણી અને એમને કહેલું કે આ તમે સાચવી રાખો. તો એ ધામમાં ગયા ને ત્યાં સુધી પાછું આપ્યું નહીં અને હડપ કરી ગયેલા, એને કારણે એની અસદગતિ થઈ છે. અને સમાધિમાં દર્શન કરાવીને બતાવ્યું. પછી તો ગોવર્ધનભાઈએ એનું પ્રાયશ્ચિત કરાવ્યું અને મહારાજે કૃપા કરી પછી એમની સદગતિ, એટલે કે પછી બીજો જન્મ મળ્યો. પણ કહેવાનું છે કે ધર્માર્થ, ધર્મનું જે અર્થ એટલે કે દ્રવ્ય, એની જો ચોરી કરે તો આવી ગતિ થઈ છે. મહારાજ દાદા ખાચરને પરણાવી અને આ પ્રમાણે ગઢપુર પધારે છે. ગઢપુર પધારીને મહારાજ એ વખતના જે વૈકુંઠાનંદ બ્રહ્મચારી આપણે વૈષ્ણવાનંદ સ્વામી ગઢડા મંદિરના કોઠારી હતા, મહારાજે કહ્યું કે ઉત્તમ પ્રકારની રસોઈ બનાવો. અને દાદાને પરણાવીને અમે લાવ્યા છીએ તો અમારે સ્વયં પીરસવા નીકળવું છે. બધા સંતો ભક્તોને મહારાજ ખૂબ હેતપ્રીતથી પીરસે છે, જમાડે છે અને જય જયકાર કરે છે. દરેક ભક્તોને મહારાજ પોતાની મૂર્તિનું પણ સુખ આપે છે અને પ્રસાદનું પણ સુખ આપે છે. આવી રીતે દાદાનો દરબાર હર્યો ભર્યો બને છે. દાદાના નવા પત્ની જે જચ્છુબા આવ્યા, એમણે મહારાજને એક સુંદર પ્રાર્થના કરી છે. વચ્ચેના બધા પ્રસંગો અત્યારે આપણે સમયના અભાવે હવે જોતા નથી, પરંતુ જસુબા છે મહારાજને પ્રાર્થના કરે. થોડોક સમય અહીંયા આગળ દાદા ખાચરના દરબારમાં રહે છે અને સત્સંગના બધા નીતિ નિયમોથી પરિચિત થાય છે. અને આ પ્રમાણે હવે મહારાજને એક અંતરથી પ્રાર્થના કરે છે. બહુ પ્રચલિત પદ છે, એના કેટલીક પંક્તિઓ આપણે જોઈએ. જસુબા મહારાજને વિનંતીના સુરમાં કહે છે, મહારાજ

શબ્દના અર્થ બહુ સરળ છે. આ એક પંક્તિનો અર્થ સમજાવું. મારી અવિચળ ચૂકને રાખજો, મારી ચૂડીનો ભંગ ન થાય. પતિ પત્નીમાં જો પતિદેવ પહેલાં જાય તો સ્ત્રીને રંડાવવાનું થાય, એટલે કે હાથની અંદર જે ચૂડો ચૂડલી પહેરતા હોય એવી રીતે પછી એને એનો ભંગ કરવો પડે. પછી વિધવા સ્ત્રીએ ચૂડી પહેરી ન શકાય, એ વખતનો નિયમ હતો. તો એ પ્રમાણે જસુબા મહારાજને કહે છે કે મહારાજ આમેય મારી ઉંમર મોટી છે ને, દાદા ખાચર કરતાં હું મોટી છું, એટલે પહેલી રીતે જો ચાન્સ લાગે તો મને જ પહેલાં લઈ જજો, મારી ચૂડીનો ભંગ ન થાય, આ મારું પહેલું વરદાન છે. પછી આગળ વાત કરતા જસુબા મહારાજને કહે છે

મારી સંપત્તિ તમ અર્થ થાય, ઘણું ઘણું માગે છે. અને મહારાજને યાદ પણ કરાવે છે, મહારાજ અમારા જે લગ્ન થયા ને એનો એક બહુ જ શુભ હેતુ છે, આપણે તો ખ્યાલ જ છે પણ આપણે યાદ કરાવવું.

જે હેતુથી તમે લગ્ન કરાવ્યા છે એ પણ પાછા ભૂલી જતા નહીં. આ પ્રમાણે જસુબા મહારાજને અંતરથી પ્રાર્થના કરે છે, સમય આવે દાદાને ત્યાં બે દીકરાનો જન્મ થાય, પહેલા એક અને ત્યાર પછી થોડા વર્ષ પછી બીજી એક દીકરાનો જન્મ. એકનું નામ બાવા ખાચર અને એકનું નામ અમરા ખાચર. બાવા ખાચરને મહારાજ પોતાના ખોળામાં બેસાડે છે, રમાડે છે, અને મહારાજનો અંગૂઠો પણ બાવા ખાચર મોઢામાં લઈ અને ઘણીવાર ચૂસણિયાની જેમ ચૂસતા હતા. અને આવી રીતે દાદાનો જે કોડ મહારાજને પરણાવવાનો જે હેતુ હતો એ પૂરો કરે છે. અને કુમુદાબાઈને પણ મહારાજ માટે જે મહારાજ માટે કહ્યું હતું કે મહારાજ મારી આ એક જ ઈચ્છા છે કે અમારે ત્યાં આ સત્સંગ જે રીતે સચવાયો છે એ સત્સંગનો વારસો સચવાય રહે, સાધુ સંતોનું અહીંયા હંમેશા સન્માન થતું રહે, એટલા માટે દાદા ખાચરને બીજી વાર પરણાવો. કુમુદાબાઈની પ્રાર્થના પણ ફળી, જસુબાઈની પણ પ્રાર્થના ફળી. મહારાજે વનવિચરણ વખતે જસુબાના માથા પર હાથ મૂકીને પાણી પાયું ને કહેલું ને તે મને પાણી પાયું, હું તને રાણી બનાવીશ, એ વરદાન પણ ફળ્યું. આ રીતે દાદાનો ગ્રહ સંસાર અતિ સુખી ચાલી રહ્યો છે. મહારાજે હવે દાદાને આ રીતે પરણાવ્યા એટલે આગળ માગ્યું એમ કરો મંદિર મોટું મારે આંગણે, રહો પ્રેમથી પ્રાણ આધાર, અમારા ઘરબારની દરબારની અંદર મહારાજ તમે મંદિર કરો. અને મહારાજે ભગુજી વગેરે 10 પાર્ષદોને બોલાવીને કહ્યું કે આજે આપણે ટેકરા ઉપર મંદિરનો માપ લેવા માટે જવું છે, તો ચૂનો તગારા વગેરે સાથે લઈ લો. હરજી ઠક્કર, લાધા ઠક્કર અને ભગુજી વગેરે 10 પાર્ષદો, મુક્તાનંદ સ્વામી વગેરે દોરી લઈ અને અત્યારે જ્યાં અક્ષર પુરુષોત્તમ મહારાજની ધજા ફરકે છે એ ટેકરા ઉપર મહારાજ પધાર્યા. એ સમગ્ર ટેકરો જીવા ખાચર અને દાદા ખાચર, હવે દાદા ખાચરના પિતા એભલ ખાચરનું નામ આપણે નથી બોલતા, પણ એભલ ખાચર અને જીવા ખાચર બંને ભાઈઓનો આખો જમીન ટેકરો હતું. તો મહારાજ ત્યાં આગળ પધાર્યા અને મંદિર કરવા માટેનું માપ લીધું. અત્યારે જે જગ્યાએ આપણું મંદિર છે અને ટૂંક સમયની અંદર આપણે એ મંદિર ઉપર જે રીતે હવે દરવાજાને મોટો મેઇન ગેટ થવાનો છે જોઈશું ને, એ બધું જ એ વખતે સ્વામિનારાયણ ભગવાને માપ લઈને તૈયાર કરેલું. મહારાજે નક્કી કરેલું કે એક દરવાજો ઘેલા નદી તરફ ઉતારવો, એક દરવાજો અત્યારે જે ગઢડાની અંદર શાક માર્કેટ છે ને ત્યાં મહારાજે નક્કી કરેલું કરવાનો. પ્રમુખ સ્વામી મહારાજ ટૂંક સમયમાં ત્યાં આગળ મહારાજના સંકલ્પ પ્રમાણે મોટો દરવાજો કરવાના છે. અને ત્રીજો દરવાજો જીવા ખાચરના ગઢ તરફ કરવો, ત્યાં પણ આપણે આ પ્રમાણે દરવાજો કરવાના છીએ. અને અત્યારે જે મંદિર છે એવું જ મોટું મંદિર થાય એવું મહારાજે માપ લીધું. આખું માપ લેવાઈ ગયું એટલે જીવા ખાચર અલ્યા હરજી ઠક્કર અને લાધા ઠક્કર દાદા ખાચરના જે બે કારભારી હતા એમણે મહારાજને કહ્યું કે મહારાજ તમે આ માપ લીધું પણ આ જમીન કોની છે તમને ખબર છે ને? મહારાજ કે કેમ, આ તો જીવા ખાચરની ને દાદા ખાચરની. તો પણ કે જીવા ખાચરની જમીન હોય તો જમીન ઉપર તમે દસ્તાવેજ કરાવો, સહી સિક્કા કરાવી પાક્કો દસ્તાવેજ થાય ને પછી મંદિર કરો. મહારાજ કે સારું. જીવા ખાચરે ત્યાં સાથે હતા, જીવા ખાચરને બીજે દિવસે બોલાવ્યા. જીવા ખાચર આવ્યા કે મહારાજ એમાં શું સહી કરવાની જરૂર છે, સારા કામમાં 100 વિઘ્ન, કોઈ વિઘ્ન ન આવે માટે આવતીકાલથી ખાત તો શરૂ કરી દો ને કામ શરૂ કરી દો, અને તમે કહો એટલા તગારા પાવડા લાવીએ. અને આ બાજુ જીવા ખાચરે આવી બળની વાત કરી એટલે મહારાજે કહ્યું કે ભાઈ આજે નહીં કાલે લખાણ થશે. હરજી ઠક્કર છે ને બહુ પાક્કા હતા, એમણે કહ્યું કે મહારાજ લખાણ થયા વગર આપણે કામ શરૂ કરવું નથી, પહેલાં લખાણ કરાવો. બીજે દિવસે જીવા ખાચરને બોલાવ્યા, એના કરતાં પણ બળની વાત કરી. અને પછી મહારાજે જાણ્યું કે આવી વાત કરે છે પણ લખાણ નથી કરતા. 3-3 દિવસ સુધી બાપુને બોલાવ્યા. ચોથે દિવસે બાપુએ પોતાના અંતરમાં જેવું હતું ને એ અંતરથી બહાર આ તો ભાઈ આમાં તો જેવું છે ને કે મહારાજ જરા બધા ઘરનાને પૂછવું પડે પણ તમે તમારું કામ ચાલુ કરો ને. મહારાજ જાણી ગયા. 8 દિવસ થયા, 10 દિવસ થયા, 15 દિવસ થયા પણ કંઈ સહી સિક્કા થયા નહીં. મહારાજને મંદિર કરવું જ હતું અને મહારાજ આ પ્રમાણે ઉદાસ થઈ જાય છે કે જીવા ખાચર અત્યાર સુધી આવી રીતે જે વાત કરે છે ને હવે મંદિર કરવાની ના પાડે છે. એટલા માટે મહારાજ પછી ત્યાંથી રાતોરાત નીકળી અને સારંગપુર જાય છે. સારંગપુરની અંદર જ્યારે જાય છે તો સારંગપુરના જે દરબાર છે ને એમનું નામ પણ જીવા ખાચર છે. અત્યારે જે આપણે હક્કા ખાચર હક્કા બાપુ જીવે છે એમની 5મી પેઢીએ આ જીવા ખાચર મહારાજના સમયના ભક્તો. અને ત્યાં આગળ આવીને મહારાજે વાત કરી તો જીવા ખાચર તો બહુ રાજી થઈ ગયા. અત્યારે એ પ્રસંગનું લાંબુ વર્ણન નહીં કરીએ પણ
શાસ્ત્રીજી મહારાજે જે જે જગ્યાએ મંદિર કર્યા છે ને એ કોઈ સ્પર્ધા માટે મંદિર નથી કર્યા, પણ મહારાજની જ્યાં ઈચ્છા હતી, મહારાજે જે જગ્યાએ મુહૂર્ત ખાતમુહૂર્ત કર્યા હતા ને એ જ જગ્યાએ શાસ્ત્રીજી મહારાજે મંદિર કર્યું છે. ગઢડાનું અત્યારનું આપણું જે મંદિર છે એનો નકશો મહારાજે કર્યો એ આપણે વાત જાણી. હવે મહારાજ ગઢડામાં જમીન ન મળવાને કારણે સારંગપુર આવ્યા. મહારાજ જ્યારે સારંગપુર આવ્યા ને ત્યારે રોજા ઘોડા ઉપર બેસીને આવેલા છે, માણકી ઘોડી ઉપર ત્યારે નથી બેઠા. અને રોજા ઘોડા ઉપર બેસીને મહારાજ જ્યારે અહીં આગળ આવ્યા ત્યારે રોજા ઘોડાને પણ ઘોડો પણ એક તો જીવ છે ને એના અંતરની અંદર પણ એક મદ ગર્વ અભિમાન ઈગો આવ્યો. બીજું જે જગ્યાએ મંદિર કરવું હતું ને ત્યાં ભૂતકાળમાં પહેલાં કંઈક ધીંગાણું થયેલું ને કેટલાક જીવ અસદગતિને પામ્યા હતા, તો એ અસદગતિને પામેલા જીવોનું પણ મહારાજને કલ્યાણ કરવું હતું. ઘોડાને જે ઉન્મદ થયો એટલે કે મદ ગર્વ આવ્યો એનું પણ અભિમાન હણવું હતું, અને મહારાજને અહીંયા આગળ મોટું મંદિર કરવું છે એનું ખાત કરવું હતું. મહારાજે એક સાથે ત્રણ કામ કર્યા.

મોટા મંદિરનું ખાત કર્યું. ત્રણ કામ એક સાથે કર્યા. એક અસુરોનો નાશ કર્યો, ઘોડાનો મધ હર્યો અને ઘોડાને કુંડાળે નાખી, અને એ પ્રમાણે મહારાજ કે અમે મોટા મંદિરનું ખાત કર્યું. બરવાળાના ખેલાશા, સારંગપુરના જીવા ખાચર એમણે કહ્યું કે મહારાજ તમારે જેટલી જમીન જોવે ને ઉતાવળીને ફલગુ નદીના પટ વચ્ચેની બધી જમીન અમે તમને આપીએ. મહારાજ રાજી થયા અને મંદિર કરવાનું નક્કી કરે છે ને ત્યાં તો દાદા ખાચર અને કુટુંબીજનો ત્રણ ગાડા જોડીને મહારાજની પાસે આવ્યા. મહારાજ તમે ગયા ત્યારથી પાણી પણ પીધું નથી, મંદિર તો અમારે ત્યાં જ કરો. તમે કયો ત્યાં અમે જમીન આપીશું, અમારા માલિકીની અમારા હકની જે જમીન છે ને અમારા ઓરડા પાડી દો, પણ અમારા આંગણે મંદિર કરો. અંતરનો ભક્તિભાવ, સમર્પણ, નિષ્ઠા, દ્રઢતા જોઈ અને મહારાજે કહ્યું કે અમે ગઢડા જઈએ છીએ ને ત્યાં મંદિર કર્યું છું. એના જીવા ખાચર મૂંઝાયા.

થશે. તમે જીવા ખાચરને કહે છે તમે બહુ દુઃખી નહીં થતા અને તમે ચિંતા નહીં કરતા, ભવિષ્યની અંદર અહીંયા એવું ધામ રસાજે સમગ્ર વિશ્વની અંદર વિખ્યાત થશે. હરિલીલામૃતના આઠમા કળશની અંદર આ આખું આખ્યાન છે. મહારાજ એવા આશીર્વાદ આપ્યા અને આપણે સૌ જાણીએ છીએ સદૈવ સારંગ પુરુષ્ય રમ્યસુ મંદિરે અક્ષરધામ તુલ્ય. મહારાજે આશીર્વાદ આપેલો, ભવિષ્યમાં શાસ્ત્રીજી મહારાજે ત્યાં મંદિર કર્યું. મહારાજ ગઢડા પહોંચે પધારે છે અને ગઢડાની અંદર દક્ષિણ બારના વેસ્ટ સાઉથ સાઈડના જે ઓરડા કહેવાય એ પાંચું બારના ઓરડા હતા, એ ઓરડા પડાવી અને ત્યાં આગળ મહારાજ આ જેઠ મહિનાની અંદર આપણે શું કહેવાય મંદિરનું ખાતમુહૂર્ત કરે છે અને રામચંદ્ર ભટ્ટની પાસે મુહૂર્ત જોવડાવી અને તરત કામ શરૂ કરે છે. જોત જોતાની અંદર તો કોઠલા સુધીનું કામ આગળ આવી ગયું અને એ દિવસે જેટલું કામ ન ચાલે ને એટલું રાત્રે ચાલે ને રાત્રે જેટલું ન વધે એટલું દિવસે વધે. જેટલું મંદિરનું કામ આગળ વધે ને એટલી જીવા ખાચરની ઈર્ષા પણ એના કરતાં આગળ વધે. એને થયું કે આ તો ભારે કરીને મંદિર તો હમણે જોત જોતામાં પૂરું થશે. એને થયું કે કંઈ વાંધો નહીં અને પાછા ઉપડ્યા ભાવનગર. દુબળા વાણિયાને અજમે હાથ, એને કંઈ પણ કરવું હોય ને તો રજવાડી રાજ હોય અને આ વજયસિંહ બાપુ પણ કાચા કાનના, તે આવી બે ત્રણ વાર વાતો થઈ આ થયું તે થયું પણ હજી કંઈ આવું કે ને તોય સાંભળી લે. જીવા ખાચર ભાવનગર જઈ અને વજયસિંહ બાપુને કહે છે કે દાદાએ તો એના દરબાર ગઢની અંદર અસ્ત્ર શસ્ત્ર રખવાનો એક કોટલો કરાવ્યો છે અને એ બધો શસ્ત્ર સરંજામ સર્જ્યો છે સંગ્રહ્યો છે અને એ વખતે આ રજવાડી રાજ્યની અંદર વાળા કાઠી ખુમાણ અને વાળા એની અંદર જે વાળા અને ખુમાણ છે ને એ બંનેને અંદરોઅંદર વેર હતું. એટલે ભાવનગર જને જાણ્યું કે જોગીદાસ ખુમાણ અને વાળા આ બંને જો એક થઈ જશે ને તો અમને હરાવશે. અને જોગીદાસ ખુમાણ થોડાક સમય પહેલાં જ મહારાજના દર્શન કરવા માટે ગઢડા આવેલા, એ તે કોઈ બે જણા એક થવા માટે સંધિ કરવા માટે અથવા તો ભાવનગર ઉપેશ નરેશ ઉપર કોઈ લડાઈ ચડાઈ કરવા માટે નહોતા આવ્યા, પણ મહારાજનો મહિમા જાણી અને આ પ્રમાણે પગે લાગવા દર્શન કરવા માટે જ આવેલા. પણ જીવા ખાચરે કંઈક એવું ઊંધું ભરાયું એટલે ભાવનગર નરેશ વજયસિંહ બાપુએ આ પ્રમાણે નક્કી કર્યું કે મંદિર થવા ન દેવું, આ બાજુ કોઠલા સુધીનું કામ તૈયાર થયેલું છે. મહારાજે અંતર્યામીપણે જાણ્યું કે મંદિરની અંદર વિઘ્ન આવવાનું છે. મહારાજે મૂર્તિ વગેરે તો મંગાવી રાખી હતી અને કોઠલા સુધીનું મંદિર તૈયાર થયેલું છે. મહારાજે આસો સુદ બારસનું મુહૂર્ત આપી અને મહારાજે કહ્યું કે આપણે હમણે ને હમણે કાલે ને કાલે પ્રતિષ્ઠા કરી લેવી છે. પણ મહારાજ હજી મંદિર તૈયાર થયું, મહારાજે મંદિર તૈયાર ન થયું હોય તો પણ આપણે પ્રતિષ્ઠા તો હમણાં કરી જ લેવી છે. અને આ પ્રમાણે મહારાજે મૂર્તિનું પૂજન કર્યું અને પ્રતિષ્ઠા કરવાની વાત કરી. અહીંયા આગળ ભાવનગરથી 200 આરબની બેરખ બધી ગઢડા આવવા માટે નીકળી ગઈ અને મહારાજને પકડવા માટે આપણે કહે ને પેલું શું કહે વોરંટ નીકળે ને એવી રીતે મહારાજ માટે જ આ બધા આવ્યા હતા. મહારાજ અંતર્યામીપણે જાણ્યું એટલે મહારાજે રાતના સમયે ત્યાંથી નીકળી ગયા. આગલે બીજે દિવસે સવારે પ્રતિષ્ઠા થવાની છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ બધું જાણે છે છતાં પણ મહારાજ રાત્રે ત્યાંથી દાદા ખાચર કુટુંબીજનોને બધાને લઈ અને નીકળી ગયા અને નિત્યાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે વહેલી સવારે આરતી ઉતારજો, અમે પૂજન વિધિ વગેરે અમારું કર્મ કરી લીધું છે. અને આરતી જ્યારે ઉતારો ત્યારે જોરથી નગારા ઝાલર વગાડજો, અમે રાધાવાવના માર્ગે ગઢડાની અંદર જ કહેવાય ત્યાં આગળ હશું, તમને ખબર પડશે કે પ્રતિષ્ઠાની આરતી થઈ ગઈ અને અમે ત્યાંથી જે બોલાવીશું. આ પ્રમાણે મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જીવા ખાચરની ઈર્ષાને કારણે એમનું જે સંકલ્પનું છેલ્લું ને છઠ્ઠું મંદિર ત્યાં સ્વયં આરતી ઉતારવા ન રહ્યા. નિત્યાનંદ સ્વામીએ સવારે આરતી ઉતારી, નગારા ઝાલર વાગ્યો અને મહારાજે જાણી લીધું કે મંદિરની અંદર દેવ બેસી ગયા છે, હવે આગળનું કામ દેવ સંભાળશે. આરબની બેરખ આવી અહીંયા આગળ આવીને જોયું તો અહીંયા તો કોઠલા નહીં પણ મંદિર થઈ ગયેલું છે. અને મંદિર થયેલું જોઈ અને આ બેરખ આવી હતી એ બધી પાછી ગઈ અને ત્યાર પછીના પ્રસંગમાં તો વજયસિંહ બાપુ સ્વયં ગઢડા આવે છે, મહારાજની માફી માગે છે અને કહે છે કે મહારાજ અમારી જે કંઈ ભૂલ થઈ છે ને એ ભૂલના કરાવનાર, અમારી તો ભૂલ કહેવાય જ અમે કરી એટલે, પણ ભૂલના કરાવનારા આ જીવા ખાચર છે. મહારાજે કહ્યું એની સામે અમે જોતા નથી. ટૂંક સમયની અંદર થોડા સમય પછી જીવા ખાચરને મંદવાડ આવે છે.
મહારાજ સારંગપુર ગયા હોય છે. જીવા ખાચરના દીકરી અમૂલાબા મહારાજને સમાચાર મોકલે છે કે મહારાજ બાપુ હવે દેહ રાખે એવું નથી. પણ અમૂલાબા બોલતા બોલતા ગળગળા થઈ ગયા કે જીવા ખાચરે મહારાજ માટે અત્યાર સુધીમાં ન કરવાનું કર્યું છે, પણ અમૂલાબા અને અમરાબા બંને દીકરીઓ જીવુબા અને લાડુબા જેવા જ મહારાજના પ્રત્યે ભક્તિભાવવાળા હતા. મહારાજે કહ્યું કે અમે આવીએ છીએ અને જીવા ખાચરને દર્શન દેવા માટે મહારાજ આવે છે. દર્શન દેવા માટે આવે છે એટલું જ નહીં, પણ મહારાજ કહે છે કે બા અમૂલાબાને કહે છે કે અમે જીવા ખાચરની કરણી સામું અમે કદી જોયું નથી, પણ એણે અમારી જે સેવા કરી છે, ટાણાની સેવા કરી છે, એ જ અમે યાદ રાખી છે. અમારે એકવાર થૂંકવું હતું, નગર યાત્રા હતી અને જીવા ખાચરે પોતાનો ફેંટો ધર્યો, અમે એમાં થૂક્યા, આંગળીએ વાગ્યું હતું, પાટો બાંધ્યો. અમારે ચોમાસાના સમયની અંદર શૌચ વિધિ જવું હતું, વ્યવસ્થા કરી. જીવા ખાચરની જે ચાર સેવા છે ને, એ ચારેય સેવાને યાદ કરી અને અમૂલાબાને રાજી કર્યા, જીવા ખાચરને સદગતિ આપી. અને આ પ્રમાણે મહારાજે કહ્યું કે એમનું જે પોતાનું બિરુદ, અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા, આપણે ભગવાનને અર્થે અણુ જેટલું કર્યું હોય ને તો એ પર્વત જેટલું માને, અને સગા સંબંધીને માટે ગમે તેટલું કર્યું હોય ને તો કે હજી તો મારી અડધી મૂછનો દોરો નથી પડ્યો. એટલે સંસારી અને મહારાજ સંતો માટે કરેલામાં આટલો ફરક છે. આવી રીતે દાદાના સંકલ્પ પ્રમાણે મહારાજે કરો મંદિર મોટું મારે આંગણે, રહો પ્રેમથી પ્રાણ આધાર. ત્યાર પછીના વર્ષોની અંદર ઘણી બધી લીલાઓ થયેલી છે, ઘણું બધું કાર્ય થયેલું છે. મહારાજ આ પ્રમાણે આ 1881-82 સાલની લીલાઓ આપણે કહી, ત્યાર પછીની સાલની અંદર ઘણા બધા કાર્યો થયેલા છે. આપણે 85 સાલની વાત કરીએ, મંદિર બંધાયું ત્યાર પછી આ પ્રમાણે મહારાજે માંદગી ગ્રહણ કરી. એ માંદગી દરમિયાન પણ મહારાજ વરતાલની અંદર સમયો કરવા માટે જાય છે, સમયો કરીને આવે છે અને ફરી પોષ સુદ 6ને દિવસે મહારાજ ગઢડા આવ્યા. તે ત્યાર પછી મહારાજ વધારે શરીરે કસર જેવું જણાવે. એકવાર મહારાજ બેઠા થાય છે અને બધા સંતોને પીરસવા માટે નીકળ્યા. એવું કહેવાય છે કે પહેલી વાર પંગતમાં 4-4 લાડુ બધાને આપ્યા. પહેલી વાર પીરસવા નીકળ્યા ત્યારે 4-4 લાડુ, બે હાથમાં બે લાડુ પથ્થરમાં મૂક્યા. અને અત્યારે આપણે લાડુ બનાવીએ છીએ ને, અત્યારના આપણા કોઠા પ્રમાણે આપણે કંઈક આટલું નાની લાડુડી હોય ને એવો લાડુ બને. પહેલાના સમયમાં જે લાડુ બનતા ને ગોફણિયા કહેવાય, આવડો મોટો એક એ પાર. મહારાજે એવા 4-4 એક સાથે લીધા. સંતોએ મહારાજે આપ્યા પ્રસાદી, અને મહારાજ ઘણા સમયથી બીમાર હતા. ઘણા સમય પછી પ્રસાદી મળી, સંતો મહારાજને યાદ કરીને ખાઈ ગયા. મહારાજ બીજી વાર પીરસવા માટે નીકળ્યા. બીજી વાર બે હાથમાં એક એક લાડુ લીધો અને ફરી પાછા પથ્થરમાં મૂક્યા. પહેલી વાર 4, બીજી વાર એક એક એટલે 2, ના બીજી હા બીજી વાર એક એક એટલે 2, 6 લાડુ થયા. પછી મહારાજ ફરીથી પાછા પીરસવા નીકળ્યા, એક હાથમાં લાડુ લીધો અને એક હાથ આમાં ભય રાખ્યો કે હવે જો કોઈ આ પ્રમાણે લાડુ લે ને તો માથા ઉપર હાથ મૂકવું, આશીર્વાદ આપું. એટલે મહારાજના અભય હાથ મસ્તક ઉપર પડે એ લોભથી સંતોએ દેહને ખોટું કરીને પણ 7મો લાડુ લીધો. પછી મહારાજે હજી યુક્તિ કરી. હજી મહારાજ કહે, અડધો લાડુ કોઈ જો લ્યો, આખો લાડુ એમ ન લઈએ જ્યારે અડધો લાડુ લો એમ કહે ત્યારે, હવે જો અડધો લાડુ કોઈ લે ને તો છાતીમાં ચરણાર વિંદા.

કારણ કે આ પ્રસાદી વારંવાર નહીં મળે તો એ મર્મ કાંઈ એ વખતે કોઈને સમજાય નહીં. પછી મહારાજ ધીરે ધીરે આવી રીતે બીમાર રહેતા હતા. આજુબાજુના ગામડાઓમાંથી ભક્તો આવે અને આ રીતે મંદિરનું બાકીનું જે કામ હતું ને એ પણ ચાલતું હતું. કડિયા દાળિયાને દેવાના પગાર, એની પણ કોઈ વ્યવસ્થા નહીં. બોટાદના ભગા દોશી આવ્યા, એને કહ્યું મહારાજ અમારી મોતૈયાની રસોઈ કરો. મહારાજે કહ્યું કે શેઠ, અત્યારે તો દાળિયા અને કડિયાના પગાર ચડવાના બાકી છે, તો તમારે જે કંઈ રસોઈ પેટે પૈસા આપવાના હોય એમાં આપો તો આ એક માથે જે દેવું છે ને એ પતી જાય. તો કે મહારાજ એના માટે હું થોડીક બીજી વ્યવસ્થા કરીશ, પણ મારી ઈચ્છા છે કે તમે હમણે જે પીરસ્યું હતું ને એવી રીતે તમે આ પ્રમાણે સંતોને પીરસવા માટે આવો. મોટું માણસ ગામના નગર શેઠ, એમનું રાખવા માટે એમણે જે કહ્યું હતું એ પ્રમાણે મોતૈયાની રસોઈ કરાવી. કોઠારી પાસે જઈ વૈષ્ણવાનંદ સ્વામીને કહ્યું કે જે કંઈ બનાવતા એના કરતાં થોડું વધારે બનાવજો. એવું બનાવડાયું અને પછી આ પ્રમાણે મહારાજ પીરસવા આવ્યા. આકાશમાંથી દેવતાઓ જ પ્રસાદ લઈ ગયા. સંતોને પણ પીરસ્યો, અડધું પીરસ્યું ને બધું ખોટું. શેઠનું ખોટું દેખાયું, મહારાજ પીરસતા એ ખોટે, ભંડારીનું કોઠારીનું પણ ખોટું દેખાય અને ટાણાની સેવા ન કરી શક્યા. થોડા સમય પછી સામંત પટેલ ત્યાં આગળ આવે છે. મહારાજે બીમારી ગ્રહણ કરેલી છે અને એ રીતે નિત્યાનંદ સ્વામી વ્યવસ્થામાં હતા, મહારાજની સેવામાં હતા અને જરૂર પડે એવું હોય તો જ મહારાજની પાસે જવા દે. આ તો ગામડા ગામના ખેડૂત ભક્ત અને મહારાજના દર્શન કરવા માટે આવ્યા અને ત્યાં આગળ આવીને વાત કરી કે મહારાજના દર્શન કરવા છે. ત્યારે મહારાજે કહ્યું કે એમને આવવા દો અને નજીક આવ્યા એટલે મહારાજે એમને કહ્યું કે આવી રીતે તમારાથી કંઈ વ્યવસ્થા થઈ શકે. સામંત પટેલે કહ્યું કે હા મહારાજ, અને કેટલી જરૂર છે? મહારાજ કે તમારાથી જે કંઈ થઈ શકે એટલે. સામંત પટેલ તરત ગામમાં, એટલે ગઢડા ગામમાં જાય છે અને ગામની અંદર જઈ અને એમણે કહ્યું કે મારી આટલી આટલી ખેતી ને આટલું વલું છે. તો એ વખતે અત્યારે પણ જેમ ધીરધારનો ધંધો ચાલે અને એવા મોટા ખેડૂત હોય તો એના નામ ઉપર અમુક પ્રકારની રકમ મળે, એવી રીતે રકમ લાવ્યા 350 રૂપિયા લાવ્યા. અને 350 રૂપિયા લાવી અને મહારાજને કહ્યું કે લો મહારાજ આ કડિયા અને દાળિયાના પગાર નિમિત્તે, અને બીજા 200 રૂપિયા લાવીને કહ્યું કે આ સંતોની રસોઈ માટે. મહારાજે કહ્યું કે બીજા જે 200 રૂપિયા લાવ્યા ને એમાંથી પણ અમારે જુવાર એટલે કે અનાજ લેવું છે, તો કાંઈ કે રસોઈ આપે તો એક જ દિવસે 200 રૂપિયા ખલાસ થઈ જાય અને એની જો જુવાર અનાજ લે ને તો ઘણા દિવસ સુધી ચાલે. સામંત પટેલે કહ્યું મહારાજ જેવી આપની મરજી. ગામડાનો એક સાવ અભણ ખેડૂત સામાન્ય મહારાજની મરજી જોઈ અને મહારાજનો રાજીપો લઈ ગયો અને ભગાદોશી ભણેલા શેઠ, નગર શેઠ કહેવાય, ભાવનગર દરબારમાં જેની ખુરશી પડતી, પરંતુ એ માન મોટપને કારણે મહારાજનો જે રીતે રાજીપો લેવો જોઈએ એવો લઈ શક્યા નહીં. આ પ્રમાણે બીમારીના દિવસોની અંદર મહારાજ કોઈ કોઈક વાર ઊભા થાય અને ભક્તોને મળે, આજુબાજુના કોઈ નાના ગામડાની અંદર પણ જાય, પરંતુ વિશેષ કરીને મહારાજ બહુ ભારે વિચરણમાં નીકળતા નથી. પ્રસંગો ટૂંકમાં લઈએ છે. એમ કરતાં કરતાં એ વખતના ગવર્નર સર જ્હોન માલ્કમ રાજકોટ આવ્યા છે અને અહીંયા ઇંગ્લેન્ડમાં હતા ત્યારે જ સ્વામિનારાયણ ભગવાને ગુજરાતની જે કાયાપલટ કરી, ગુજરાતને ગૌરવવંતી બનાવી છે, ગુજરાતની અંદર નિશસ્ત્ર ક્રાંતિ લાવ્યા છે ને, એ વાત અહીંયા ઇંગ્લેન્ડ સુધી પહોંચી હતી અને જેવા તેવો મુંબઈ ઉતર્યા અને તરત જ ત્યાંથી રાજકોટ આવે છે. રાજકોટની અંદર એ વખતના પોલિટિકલ એજન્ટ મિસ્ટર બ્લાઇન્ડ હતા, એણે બધા સમાચાર આપ્યા કે ગુજરાતની અંદર જે કંઈ આ વાતાવરણ થયું છે એનું કારણ સ્વામિનારાયણ ભગવાન છે, એમના સંતોનું વિચરણ છે. એટલે સર જ્હોન માલ્કમને ઈચ્છા થાય છે કે મારે સ્વામિનારાયણને મળવું છે અને એક ખેપિયા દ્વારા ગઢડા એક કાગળ લખીને મોકલે છે. મહારાજને કાગળ મળ્યો. મહારાજે નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી વગેરેને બોલાવીને કહ્યું કે આપણી તબિયત સારી નથી, માટે આપણાથી રાજકોટ જઈ શકાય નહીં, તો સાહેબને ના લખી દો. ના લખી દીધી એટલે એમને ફરીથી મહારાજને એક કાસદ દ્વારા એટલે કે માણસ દ્વારા ફરી કાગળ મોકલાવ્યો કે અમારે તો તમને મળવું જ છે. મહારાજે બીજી વાર પણ ના લખીને મોકલી દીધી કે અમારાથી ત્યાં આવી શકાય નહીં, અમારી તબિયત સારી નથી. અને પછી ત્રીજી વાર આ પ્રમાણે એનો કાગળ આવે છે. મહારાજે કહ્યું કે ખરેખર સાહેબનો અંતરથી ભાવ છે, મહારાજ રાજકોટની અંદર સર જ્હોન માલ્કમને મળવા માટે જાય છે અને એ વખતે જે એની મુલાકાત થાય છે, થોડા સમય પહેલાં જ સ્વામીશ્રીએ હમણે જે નડિયાદની અંદર બિશપ હેબરને મહારાજ મળ્યા હતા અને મંદિર કર્યું એ સમયે વિવેક સાગર સ્વામી આખો બહુ જ ડિટેલમાં આ લેખ લખેલો છે
મહારાજજીનું રાજકોટની અંદર આ બિશપ હેબ અલા

સર જોન માલ્કમ અને મહારાજની મુલાકાત થાય છે. મહારાજ એ વખતે શિક્ષાપત્રી ભેટ આપે છે અને મહારાજનું સ્વરૂપ મદરૂપમેતિ મદવાણી માન્યયમ પરમાદરાત એ સર જોન માલ્કમ દ્વારા સૌ પ્રથમ આ ઇંગ્લેન્ડની ધરતી ઉપર મહારાજ વાંગ્મય સ્વરૂપે વાણી સ્વરૂપે અહીંયા આગળ પધારે છે એનું શ્રેય સર જોન માલ્કમને જાય છે. મહારાજ આ પ્રમાણે એમને મળી આશીર્વાદ આપી અને પુનઃ ગઢડા આવે છે. એ વખતે બ્રહ્માનંદ સ્વામી મહારાજની સાથે છે અને બ્રહ્માનંદ સ્વામીને મહારાજ દરરોજ રમાડે જમાડે પીરસે. લગભગ 2 મહિના સુધી બ્રહ્માનંદ સ્વામીને આવી રીતે ખૂબ સુખ આપ્યું. બ્રહ્માનંદ સ્વામી જાણે કે મહારાજ મારા પર અઢળક ઢળ્યા, લહેરી આવ્યા, આજ લહેરમાં અતિ મહેર કરી મહેરબાન. મહારાજ ખૂબ રાજી થયા છે અને ખબર નહીં કારણ સમજાતું નથી, પણ ખૂબ રમાડે જમાડે અને આનંદ કરાવે છે. એમના મનની અંદર આવો સંકલ્પ થયો અને મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી તમે જૂનાગઢ જાઓ અને ગુણાતીતાનંદ સ્વામીને અહીંયા મોકલો. બ્રહ્માનંદ સ્વામીને આ શબ્દો કાને પડ્યા ને ફાળ પડી કે છેલ્લા 3 મહિનાથી મહારાજ મને રમાડે જમાડે છે ને એનું કારણ હવે સમજાયું. અને બ્રહ્માનંદ સ્વામીએ તો મહારાજની આજ્ઞા થઈ એમના મંડળ સહિત જવાનું હતું. મંડળના જે નાના નાના સંતો હતા એ સંતોને બોલાવી અને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજની આજ્ઞા થઈ છે અને આપણે હવે જૂનાગઢ જવાનું છે. મહારાજની એકદમ સ્વસ્થતા, મહારાજ બીમાર છે અને અતિશય અશક્તિ છે અને બ્રહ્માનંદ સ્વામીને આવી રીતે જૂનાગઢ જવાની આજ્ઞા થઈ. બ્રહ્માનંદ સ્વામી સાથેના મંડળના સંતોને કહે છે કે તમે મહારાજના આશીર્વાદ લઈ આવો, દર્શન કરી આવો. સાથેના સંતો મહારાજના દર્શન કરવા માટે જાય છે. મહારાજે સૌને આશીર્વાદ આપ્યા અને કહ્યું બ્રહ્માનંદ સ્વામી સાથે જાઓ છો, જાઓ બધા સુખી થશો. અને આ પ્રમાણે નીકળ્યા. દાદાના દરબારમાંથી લીમતરુ આગળ થઈને પસાર થતા હતા. બ્રહ્માનંદ સ્વામી કહ્યું મહારાજના દર્શન કર્યા? સાથેના સંતોએ કહ્યું હા. બ્રહ્માનંદ સ્વામી કહે છે બીજી વાર દર્શન કરી આવો, ફરીથી મહારાજના દર્શન કરી આવો. બ્રહ્માનંદ સ્વામી મંડળના મુખ્ય સંત કહેવાય અને વારે વારે જાય એ સારું ન કહેવાય. કારણ કે મહારાજને કદાચ અથવા તો સંતોને એવું થાય કે અમને આજ્ઞા નહીં પાડવી હોય, એટલે બ્રહ્માનંદ સ્વામી તો બીજી વાર જતા નથી, એ મનોમન મહારાજને વંદે છે, દર્શન કરે છે. સાથેના સંતોને કહે છે કે તમે બીજી વાર પણ દર્શન કરી આવો. બીજી વાર દર્શન કરીને સંતો આવ્યા, પોટલા લઈ અને દાદાના દરબારમાંથી જેવા બારે નીકળે છે. અને બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હજી મારી એકવાર આજ્ઞા ઈચ્છા છે કે તમે મહારાજના દર્શન કરાવો હોય તો કરી આવો, ત્રીજી વાર દર્શન કરી આવો, ફરીથી આ દર્શન થશે નહીં. સંતોને આવી રીતે કહ્યું એટલે સંતો તો ત્રીજી વાર દર્શન કરી આવ્યા અને પછી નીકળ્યા. ખેલાના કાંઠેથી જૂનાગઢની વાટ પકડે છે ને તો વાટમાં આમ હરણિયા આડા ઉતર્યા. બ્રહ્માનંદ સ્વામી શુકનાવલીના જાણકાર છે, એમણે થયું કે અપશુકન થયા અને જરૂર કંઈક અઘટિત થવાનું છે, પણ મહારાજની આજ્ઞા છે. બ્રહ્માનંદ સ્વામીનું મંડળ ચાલતા ચાલતા આ પ્રમાણે જૂનાગઢ પહોંચે છે. હવે બને છે એવું વચ્ચે આગળ કે મહારાજ આ પ્રમાણે જ્યારે બીમાર થયા ને અને બ્રહ્માનંદ સ્વામી અહીંયા હતા, આ પ્રસંગ વચ્ચે નાનો રહી ગયો છે અગત્યનો, તો બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે મહારાજ તમે જો અત્યારે આ બીમારી ગ્રહણ કરી છે ને રખે ને દેહ છોડી દો ને તો જેમ પીતાંબર પુરાણી મૃત્યુ પામ્યો ને ત્યારે એમની સાથે એમના 28 શિષ્યો બળી મૂવા હતા, એવી રીતે આ બધા જે સંતો ભક્તો છે ને તમે જો જશો ને તો તમારી પાછળ બધાય બળી મરશે. મહારાજે કહ્યું કે પીતાંબર પુરાણી તો ખોટો હતો અને એના શિષ્યો ખોટા હતા, એટલે એની પાછળ એવું થયું અમારા જે સંતો આ ભક્તો છે ને એ તો સમજી અને આ પ્રમાણે સત્સંગની અંદર જોડાયેલા છે એટલે અમારે એવું થાય નહીં. પણ મહારાજે એકવાર પોતાની પાછળ ભક્તોને કેવો વિરહ થશે એ જાણવા માટે લક્ષ્મીવાડીની અંદર એક સભાનું આમંત્રણ કરે. ભક્ત ચિંતામણીના 62મા પ્રકરણની અંદર આની થોડીક વાત લખાયેલી છે. અને મહારાજના નંદ સંત એક અવિનાશાનંદ સ્વામી છે, એમણે એક કીર્તનની અંદર આખો આ પ્રસંગને આબોહૂબ વર્ણન કરેલું છે કે મહારાજે ગામો ગામ જે બધા મંડળો સંતોના ફરતા હતા અને જ્યાં જ્યાં સત્સંગ ચાલતો હતો એ બધાને મહારાજ બોલાવે છે. લક્ષ્મીવાડીની અંદર જબરજસ્ત મોટી સભાનું આયોજન થાય છે અને જેમ કોઈ વ્યક્તિ ત્યાં હાજર હોય, આખા પ્રસંગને આંખે દેખ્યો અહેવાલ લખતા હોય, એવી રીતે અવિનાશાનંદ સ્વામી આ મહારાજના સ્વધામ ગમન પહેલા કે પછી ભક્તોને વિરહની કેવી વ્યથા થવાની છે એની આખી વાત વર્ણવતા લખે છે.

એક દિન સભા કરી શ્રીહરી. મહારાજે લક્ષ્મીવાડીની અંદર એક દિવસ સભા કરી. એક દિન સભા કરી શ્રીહરી, બોલ્યા વાણી પોતે બલવીર થઈ દિલગીર. શ્રીજી કહે સંતને, સર્વે સંત હરિજન સાંભળો, મારે તમને એક અગત્ય અતિ અગત્યની એકાંત રહસ્યની વાત કહેવી છે. આ પૃથ્વી ઉપર જે હેતુથી અમારો જન્મ હતો, આ પૃથ્વી ઉપર પધારીને અમારે જે કાર્ય કરવાના હતા ને બધા જ કાર્ય અમે કર્યા છે. મહારાજ એક પછી એક પોતાના કાર્યની વાત કરે છે ને. સંતો મહારાજના મુખે જ્યારે આવી વાત સાંભળે ને ત્યારે અંતરમાં થોડોક આનંદ થાય છે કે મહારાજ ઘણા દિવસથી બીમાર છે, સામેથી જ વળી આવી મોટી સભાનું આયોજન કર્યું અને દેશ દેશાંતરથી બધા સંતો ભક્તોને બોલાવ્યા છે અને પોતે જે કરેલું કાર્ય છે ને એક પછી એક વાત કરી. મોટા મંદિર મેં સ્થાપન મોટા મોટા મંદિર મેં સ્થાપન કર્યા, તેમાં અખંડ કરી રહ્યો વાસ. મોટા મોટા મંદિરો મેં કર્યા અને આ પ્રમાણે જે જે કાર્ય કરવાનું હતું એ બધું કર્યું. અને એવી મહારાજ એક પછી એક વાત કરતા જાય છે અને પછી કહે છે, દેશ સંત સહુ વેચી આપ્યા, મારા તુલ્ય જાણી તત ખેવ કરો સહુ સેવ, શિક્ષા પત્રી જાણો મારી મૂર્તિ, વાંચી વર્તજો સહુ નરનાર, લોપો માં લગાર. આવી રીતે મહારાજ એક પછી એક પોતે જે કાર્ય કર્યું અને હવે તમારે શું કરવાનું છે બધી વાત કરી. અહીંયા સુધી જ્યારે વાત કરી ને ત્યાં સુધી તો બધાને આનંદ આવ્યો, કારણ કે મહારાજે સ્વયં કરેલું કાર્ય સ્વમુખે સાંભળવા મળે એક જીવનનો લાહવો કહેવાય. પરંતુ આટલી વાત કર્યા પછી મહારાજે વાતનો ટર્ન લીધો અને આખી વાત બદલી નાખી. મહારાજે કહ્યું કે

પૃથ્વી ઉપર રામકૃષ્ણાદિક ભગવાનના જે અવતારો થયા ને એ પણ સમય આવે પોતાના દેહનો ત્યાગ કરી અને જતા રહ્યા. આટલી વાત કરી તો પણ હજી સંતોને બહુ વાંધો આવ્યો નહીં અને ત્યાર પછી મહારાજ વાક્ય બોલે છે ને એ સહન કરવું અશક્ય હતું.

જેવી રીતે રામ કૃષ્ણાદિક અવતારો પોતાનું શરીરનો ત્યાગ કરી અને પોતાના લોકમાં સીધા આવ્યા, તેમ હું પણ આ તન ત્યાગીને મારું શરીર છે એ છોડી દઈશ અને જાણો જઈશ અક્ષરધામ. મહારાજી જેવી આ વાત કરીને સભાની અંદર સન્નાટો વ્યાપી ગયો અને સભામાં બેઠેલા 1 લાખ જેટલા ભક્તો મૂર્છાવત બની ગયા. મહારાજે જાણ્યું કે હજી તો અમે વાત કરી રહ્યા છીએ અને હજી તો હું આટલું જ ખાલી બોલું છું કે તેમ હું પણ આ તન ત્યાગીને જાણો જઈશ. તન ત્યાગવાની જ્યાં વાત કરે છે તો સભાની અંદર સમગ્ર સભા મૂર્છાવત બની જાય છે. મહારાજે જાણ્યું કે હજી તો અમારે રહેવાનું છે અને આ તો બધા મૂર્છાવત બની ગયા. થોડી વાર મહારાજે ધ્યાન ધીરું ધીરજ રાખી અને પોતાની શક્તિનો સંચાર કર્યો. સભામાં જે બધા મૂર્છાવત બની ગયા હતા ને એ પાછા સજીવન થયા, બેઠા થયા. હવે મહારાજ મૌન થઈ ગયા છે. મહારાજ જાણે છે કે ખરેખર હવે આ પ્રસંગનું શું પરિણામ આવે છે. સંતો ધીરે ધીરે ધીરે બેઠા થઈ મહારાજની પાસે આવે છે અને ગદગદ કંઠે બે હાથ જોડી મહારાજને પ્રાર્થના કરે છે કે મહારાજ તમે આ શું વાત કરી,

સુણી વાણી તે શ્રી ઘનશ્યામની, સર્વે સંત થઈને ઉદાસ કે છે લઈ લઈ શ્વાસ, રહી સહી શક્તિ ભેગી કરી લાંબા નિશાસા નાખતા સંતો મહારાજને કહે છે કે મહારાજ, પહેલું અમૃત પાઈને પ્રીતથી હવે ઝેર ન પાશો જરૂર. જ્યારે અમને તમારા સ્વરૂપની ખબર નહોતી ત્યારે લોયા નાગડકાની અંદર 7-7 મહિના સુધી રાખી છાવણી કરી અને તમારા સ્વરૂપની વાત કરી, એ સ્વરૂપને અમે ઓળખતા નહોતા ત્યારે તમે સામે બેસી અને તમારા સ્વરૂપની ઓળખાણ કરાવી, પ્રતીતિ કરાવી, અને હવે જ્યારે એ સ્વરૂપની અમને ઓળખાણ થઈ, એ રસનો સ્વાદ અમે માણતા થયા ત્યારે પહેલું અમૃત પાઈને પીતથી હવે ઝેર ન પાશો જરૂર. તમ વિના જે જગતમાં જીવ, તમારા વિના આ જગતની અંદર જીવવું કેવું લાગશે અમને?

તમારા વગર આ જગતની અંદર જીવવું અમે નહીં જીવી શકીએ. કારણ જળ વિના છૂટી પડે માછલી, એને દૂધમાં સુખ ન થાય, જરૂર જીવ જાય. મહારાજ, માછલીનું જીવન જળ છે. દૂધ ગમે તેટલું મોંઘું હોય અને માછલીને દૂધમાં રાખે ને તો જીવે નહીં, મરી જાય. એમ તમારા વગર આ લોકની અંદર અમે જીવી નહીં શકીએ. આ અમે અંતરથી કહીએ છીએ કે જો તમારે જવું જ હોય ને તો પહેલાં અમને લઈ જાઓ. પણ જો આ રીતે તમે જતા રહેશો તો અમે આ લોકની અંદર નહીં રહી શકીએ. જેમ વેલી દજાણી દાહમાં પાછી લીલી કેદી ન થાય. લીલું ઝાડ હોય ને, એકવાર આગ લાગે ને સળગે ને તો ત્યાંથી પછી ક્યારે એનો અંકુર ન ફૂટે. જેમ કરી વિના કર દુખિયો, વળી પાંખ વિના પંખી દૂન. હાથીના પગ કપાઈ જાય એનું શરીર કેવી રીતે ટકે, એને જીવડા પડે. હે, અને એ કમોતે મરે. મહારાજ, હાથીને પગ કપાઈ જાય ને જેવું દુઃખ થાય ને, એના કરતા વધારે અમને દુઃખ છે. પાંખવાળા પંખીની પાંખો કપાઈ જાય ને જે તરફડે ને, એવી રીતે તમ વિના જે જગતમાં જીવવું એથી મરવું ભલું. મારા નાથ, કહીએ જોડી હાથ. અમે મહારાજ તમારા વગર ખરેખર નહીં જીવી શકીએ. એક પછી એક સંતો એવા કારણ, એવી દલીલો, એવા અંતરના ભાવ રજૂ કરે જેમ

ભળો ચક્રવર્તી રાજા હોય અને મોટી ઉંમરે એક પુત્ર થાય અને અકાળે મૃત્યુ પામે ને રાજાને જે દુઃખ થાય ને એના કરતા સવાયુ મહારાજ અમને દુઃખ થશે, તમ વગર અમે નહીં જીવી શકીએ. અને જો તમારે જવું જ હોય તો પહેલાં અમારું પ્રાણ પંખીરું ઉડી જાય અને પછી આપ સમર્થ છો, આપ જે ધારો તે કરી શકો, પણ આ અમારી પ્રાર્થના છે મહારાજ, અમને છોડીને ન જાઓ. મારે જ જાણ્યું કે આ હોઠ નથી બોલતા, હૈયું બોલે છે, આ સંતોનો અંતરનાદ બોલે છે. અને મહારાજે જાણ્યું કે ખરેખર જો અમે જઈશું ને તો આમાંથી કોઈ નહીં રહે. અને મહારાજે પોતાની શક્તિ મૂકી, સંતો સચેતન થયા, ભક્તો સજીવન થયા અને બધા પાછા સ્વસ્થ થઈને બેઠા. મહારાજે દાદાના દરબારમાં લીમતરું નીચે જે જ્ઞાન પીરસ્યું, જે વચનામૃતની વાતો કરી છે ને, એની ફરી યાદ કરાવી. મહારાજે કહ્યું કે તમારો પ્રેમ ભક્તિ ભાવ અમે બધું જાણીએ છીએ, પણ અમારી પાછળ સ્નેહ બતાવવા માટે, કે સ્નેહ સાચો છે બતાવવા માટે, અથવા તો સ્નેહને કારણે પણ જો અમે જઈએ ત્યારે જો કોઈ દેહનો અંત લાવશે, ત્યાગ કરશે, આત્મહત્યા કરશે ને, તો એ મારા ધામને નહીં ભાવે.

તમારો સ્નેહ સાચો છે, અને પણ સ્નેહને કારણે અમારા ગયા પછી જો તમે સ્નેહ એટલે દેહ ત્યજી દેશો ને તો એ મારા ધામને નહીં પામો. અમારું વચન અમારી આજ્ઞા લોપશો ને તો એ તો પામશે કષ્ટ અપાર વચન લોપનાર. માટે તમારે તો હજી સત્સંગ વધારવાનો. અમે તો 100 કરોડ મનવારો લઈને આવ્યા છીએ અને એટલા જીવોનું અમારે કલ્યાણ કરવું છે, તો માટે સંપ લાવી સત્સંગમાં કરો, કરાવો ને સત્સંગ આણીને ઉમંગ. બસ તમને સત્સંગ કરાવવાનો છે ને હરિભક્તોને કહ્યું કે દેશ

અને બંને દેશની અંદર સંતોના વિભાગ કરી આપ્યા છે. એ સંતોને મારા તુલ્ય જાણી અને એની તમે સેવા કરજો. શિક્ષાપત્રી જાણો મારી મૂર્તિ, વાંચી વર્તજો સહુ નરનાર, લોપોમાં લગાર. આ બીજું સાધન. અને આવી રીતે જો તમે વર્તશો તો

અને આવી રીતે જો તમે મારી આજ્ઞા પાળશો, સંપરાવી સત્સંગ કરશો, કરાવશો અને શિક્ષાપત્રી પ્રમાણે વર્તશો, તો થોડા દિન પછી એટલે કે તમારી જ્યારે આયુષ્યનો અંત આવશે, મારી ઈચ્છા હશે ત્યારે તમને તેડીને મારા ધામની અંદર હું બેસાડી દઈશ. આ લક્ષ્મીવાડીની સભા મહારાજે પૂરી કરી. ત્યાર પછી જે આગળ મેં મારાથી કહેવાઈ ગયું એ બ્રહ્માનંદ સ્વામીનું સુખની વાત. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે 3-3 મહિના સુધી સુખ આપી અને પછી એમના મંડળને કહ્યું કે સ્વામી હવે તમારે જુનાગઢ જવાનું છે. મંડળના સંતો મહારાજના 3-3 વાર દર્શન કરી અને જુનાગઢ પહોંચ્યા. જુનાગઢ પહોંચ્યા અને આ પ્રમાણે ગુણાદિતાનંદ સ્વામીને આજ્ઞા કરી હતી એ પ્રમાણે હવે સ્વામી ગઢડા આવી રહ્યા છે. જુનાગઢ મંદિરનું કામ પણ હજી પૂર્ણતાને આરે આવ્યું નથી. ઉપરનું મંદિરનું જે છેલ્લું ઈંડું, જેને ઈંડું એટલે કે મરઘીનું ઈંડું નહીં પણ ઉપરનું જે ચાવી કહેવાય, જેને મેઇન જેના ઉપર પછી ધજા ચડે છે ને, એ મેઇન ઈંડું જે મૂકવાનું હતું એ મૂકતા હતા અને ત્યાંથી નીચે પડ્યું. બ્રહ્માનંદ સ્વામીએ જાણ્યું કે આ મોટા અપશુકન છે, પણ અત્યાર સુધી મહારાજની એક પણ આજ્ઞા અનુલોપી નથી. કંતાન પહેરવાનું કહ્યું તો કંતાન પહેર્યા છે, એમને જે રીતે નચાવ્યા એ રીતે નાચ્યા છીએ, રહ્યા છે કેવળ એમને રાજી કરવા માટે. તો આ પણ એમની ઈચ્છા મરજી હશે. મને કમને અહીંયા રહેવું એના કરતાં રાજીપાથી આજ્ઞા પાળીને રહેવું એમાં સુખ છે. બ્રહ્માનંદ સ્વામી અંતરદ્રષ્ટિ કરી, મનોમન મહારાજને વંદન કરી ગુણાદિતાનંદ સ્વામીને કહે છે કે સ્વામી તમને મહારાજ હમણાં ને હમણાં બોલાવે છે. સ્વામી દિવસના 60 માઇલ કાપી અને ત્રીજે દિવસે જુનાગઢ એટલે ગઢડા આવે છે. અહીંયા આગળ મહારાજે ગંભીર માંદગી ગ્રહણ કરી છે. મહારાજે કહ્યું છે કે અમારી પાસે કોઈ જ ન આવે. બ્રહ્માનંદ સ્વામી હતા ને ત્યાં સુધી તો કોઈક વાર હસાવતા, મહારાજને રાબ કરીને પાતા. બ્રહ્માનંદ સ્વામીના ગયા પછી મહારાજે ખાવાનું પણ છોડી દીધું, નાવાનું છોડી દીધું છે. સમગ્ર દરબારની અંદર શોક વ્યાપી ગયો છે. ગુણાતીતાનંદ સ્વામી જેવા આવ્યા અને દાદાના દરબારની અંદર લીમતરુ નીચે મહારાજની જે લીલાઓ, જે રમઝટતા ફરતી ફળીમાં એક લીમડી રેલો, છાયામાં જામે ભક્ત ભીડ અને નિત્ય આનંદ ઉત્સવ થાય, એ જે લીલા આનંદ ઉત્સવ ભક્તોના હૃદય ઉપર જે ખુમારી હોય ને, બ્રહ્માનંદ સ્વામી આજે જોવે છે તો બધા નિસ્તેજ શોકમગ્ન, બધા જેને સામે જુએ બધા નીચે જોઈ જાય. સ્વામી તો મહારાજના દર્શન, ગોપીનાથજીના દર્શન કરી અને મહારાજના દર્શન કરવા માટે જાય છે. સંતોએ કહ્યું કે મહારાજે તો ના પાડી છે કે કોઈને એમની પાસે જવાનું નહીં. સેવામાં રહેલા નિત્યાનંદ સ્વામી આ શબ્દ સાંભળે છે અને નિત્યાનંદ સ્વામી કહે છે કે મહારાજે કીધું છે કે ગુણાતીતાનંદ સ્વામી આવે ને તો તરત અમારી પાસે મોકલજો. સ્વામી મહારાજની પાસે જાય છે. મહારાજની તબિયત એકદમ અશક્તિ મહારાજને અત્યંત છે, છતાં પણ સ્વામીને આવતા જોઈ મહારાજ સ્વયં પલંગમાં બેઠા થઈ જાય છે અને મહારાજ એવું કહે છે કે અમારે નાવા છે, પાણી ગરમ મૂકો. બ્રહ્મચારી રાજી થાય છે, ગરમ પાણી મૂકે છે અને મહારાજ કહે છે કે અમારા માટે થાળ બનાવો, અમારે તો થાળ જમવા છે. બ્રહ્મચારી તો ખૂબ ખુશ થઈ ગયા, વાહ ગુણાતીતાનંદ સ્વામી આવ્યા, બહુ સારું થયું. સ્વામીને જોઈને મહારાજ મરક મરક મલકે છે, હસે છે. નાવાની વાત કરી, ખાવાની વાત કરી અને ખરેખર મહારાજ તો સ્નાન કરી, પૂજા કરી અને આ પ્રમાણે જમવા માટે બેઠા. થોડુંક જમી અને પ્રસાદીનો થાળ ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે આપ્યો. સ્વામીની સાથે વાતો કરે છે. સ્વામી પણ મહારાજને આવી રીતનો એકદમ અશક્તિ જોઈ અને સ્વામીને પણ મનમાં દુઃખ થાય છે. સ્વામી મહારાજને અંતર્યામી પણ એને બાહ્ય રીતે અક્ષરબ્રહ્મ સૌથી મહારાજથી નજીક છે, મહારાજની બધી લીલા ક્રિયા દિવ્યતા બધું જાણે છે. મનોમન મહારાજને પ્રાર્થના તો કરે જ છે, પણ મહારાજની જે રીતે ઈચ્છા હોય ને એવી રીતે જ ગુણાતીત સંત હંમેશા વર્તે. સ્વામીએ મહારાજને ઘણી ઘણી પ્રાર્થના કરી અને કહ્યું કે મહારાજ તમે આ લોકમાંથી જાઓ એ તો સારું ન કહેવાય. એ વખતે મહારાજ ગુણાદિતાનંદ સ્વામીને કહે છે કે સ્વામી અમે ક્યાં જવાના છીએ, મીઠાવાલા કેમ વિસરું મારું તમથી બાંધેલ તન. અમે તો તમારાથી અખંડ જોડાયેલા છીએ અને તમારી સાથે અમે નાતો બાંધેલો છે, એટલે તમે ને અમે ક્યાં જુદા છીએ. આપણે જે દરરોજ સાંજના આ પદ બોલીએ છીએ એ આ પ્રસંગનું બનેલું પદ છે. મહારાજ કહે છે તરસ્યાને જેમ પાણીડું વાલું ભૂખ્યાને ભોજન, એવી રીતે અમારું તમારી સાથે આ રીતે જોડાણ છે. અને એ વાત મહારાજ કરી સ્વામીને આશ્વાસન આશીર્વાદ આપે છે અને ત્યાર પછી આ પ્રમાણે જેઠ સુદ દસમનો દિવસ આવે છે. વહેલી સવારે મહારાજ પોતે આ રીતે અક્ષર ઓરડીમાં સૂતા છે, આજે મહારાજ ઉઠ્યા નથી અને આકાશની અંદર ઉલ્કાપાત થાય છે.
અને અચાનક જેમ અહીંયા વેધર બદલાય એવી રીતે આખું વાતાવરણ બદલાય છે અને ચારે તરફ બધા અપશુકનો થવા લાગે છે અને વાહ વંટોળ ને વાવાઝોડું ને બધું બધાના મનની અંદર થાય છે કે આજે કંઈક અઘટિત કર્મ બનવાનું છે. અને આ પ્રમાણે જેમ જેમ દિવસ ઉગીને ઉપર ચડતો જાય છે પરંતુ સૂર્ય સાવ નિસ્તેજ દેખાય છે. આ જેઠ મહિનાનો સૂર્ય હોય ને એ તો એકદમ તીખો તમતમતો હોય પરંતુ આજનો સૂર્ય સાવ નિસ્તેજ બની ગયેલો છે. ધીરે ધીરે એમનામ કરતાં કરતાં 10 વાગ્યા, 10:30 વાગ્યા, 11, 11:30, 12, 12:30 વાગ્યા. મહારાજ આ પ્રમાણે સવારથી ઉઠ્યા જ નથી અને સમગ્ર દરબારની અંદર અત્યંત શોક વ્યાપી ગયેલો છે. એવામાં મહારાજે પથારીમાંથી સ્વયં બેઠા થયા, સ્વસ્તિક આસન વાળ્યું અને સાથે જે સંતો હતા એમને કહ્યું અને કે હવે અમને આકાશમાંથી આ રીતે દેવતાઓ સ્તુતિ કરી રહ્યા છે અને અમારા નિજ ધામ પધારવા માટેની અમને પ્રાર્થના કરી રહ્યા છે, તો અમે આ પ્રમાણે જઈએ છીએ. મહારાજ સ્વસ્તિ આસન વાળી અને બપોરે 1 વાગ્યાના સમયે સ્વતંત્ર થતા મહારાજ સ્વધામ સીધા આવી જાય છે. મહારાજ પોતે આ પ્રમાણે ભૌતિક દેહનો ત્યાગ કરે છે, સાથે સામે બેઠેલા સંતોને આ ખ્યાલ આવી જાય છે. પરંતુ આ સમાચાર બહાર કોણ કે? સંતોએ જાણ્યું કે મહારાજે તો દેહ છોડી દીધો છે. મોટેરા સંતોએ પરસ્પર ગોષ્ઠી કરી. નિત્યાનંદ સ્વામી તો ઘણા સમયથી મહારાજની સાથે જ છે અને મહારાજ જ્યારે સાજા હતા અને લક્ષ્મીવાડીએ જ્યારે જ્યારે મહારાજ જતા ત્યારે નિત્યાનંદ સ્વામીને પાછા ફરતા કેટલી વાર એવું બતાવેલું કે લક્ષ્મીવાડીએ અત્યારે જે જગ્યાએ એક આરસનું અધૂરું મંદિર છે અને જે જગ્યાએ અત્યારે મહારાજનું મંદિર કરેલું છે એ જગ્યાએ મંદિર કરેલું છે ને ત્યાં આગળ તુલસીનું વન હતું. વન એટલે કે તુલસીના છોડ વધારે પડતા 2-4 કેરામાં હોય એને વન કહેવામાં આવે. તો એ તુલસીનું વન હતું તે મહારાજ નિત્યાનંદ સ્વામીને બતાવે કે અમે જ્યારે દેહનો ત્યાગ કરીએ ત્યારે અમારો અગ્નિ સંસ્કાર આ જગ્યાએ કરજો. પણ એ વખતે તો મહારાજની 49 વર્ષ એટલે કે યુવા અવસ્થા કહેવાય. મહારાજ તો આવું બોલે, નિત્યાનંદ સ્વામીએ કશું ક્યારેય મનમાં ધારેલું નહીં, પરંતુ નિત્યાનંદ સ્વામીને મહારાજે વારંવાર આ વાત કરેલી. જ્યારે અત્યારે મહારાજે દેહનો ત્યાગ કર્યો જ છે ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજે આ જગ્યાએ મને અગ્નિ સંસ્કાર કરવાનું કહ્યું છે. પછી મહારાજની પાલખી બનાવે છે, એમના શ્રી અંગનું 16 ઉપચારથી પૂજન કરે છે, સંતો આરતી ઉતારે છે અને પછી આ પ્રમાણે જે જગ્યાએ મહારાજે કહ્યું હતું એ જગ્યાએ લક્ષ્મીવાડીએ મહારાજને અગ્નિ સંસ્કાર કરવા માટે લઈ જાય છે. અગાઉ જે પ્રસંગ બન્યો હતો એ બધા સંતોને ખ્યાલ છે, એટલે મહારાજને જે જગ્યાએ અગ્નિ સંસ્કાર કરવામાં આવે ત્યાં કોઈ ભૂલમાં પણ ચિત્તામાં પડી અને દેહ બાળી ન દે એટલા માટે વાંસની આ પ્રમાણે બોર્ડર કરવામાં આવે છે. 1, 2, 3 એવી બોર્ડર કરે છે. અહીંયા આગળ દાદાના દરબારની અંદર મહારાજે જ્યારે દેહ છોડી દીધો એ દાદાને સમાચાર મળ્યા ને દાદા મૂર્છાવત બની ગયા છે. દાદાની ઉંમર હજી કેટલી આપણે સૌ જાણીએ છીએ કે દાદાની ઉંમર યુવા અવસ્થા છે, હજી 32 વર્ષની એમની ઉંમર છે. પણ મહારાજે જ્યારે આ દેહનો ત્યાગ કર્યો એ સમાચાર મળ્યા ને મૂર્છાવત બની ગયા છે. સંતોએ તો પૂજન વિધિ કરી અને મહારાજના શ્રી દેહને આ પ્રમાણે લઈ ગયા છે. અહીંયા દાદાની સેવા સરભરામાં 2-3 દરબારો રોકાયેલા છે અને દાદાના દરબારમાંથી મહારાજનો શ્રી વિગ્રહ દેહ જ્યારે લક્ષ્મીવાડીએ ગયો, દરબાર ખાલી થયો, મહારાજની ઈચ્છાથી દાદા ખાચાને થોડીક સ્વચ્છતા આવે છે. જોયું તો દરબાર ગઢમાં કોઈ નહીં. સાથે સામે રહેલા દરબારોને પૂછ્યું કે કેમ આવું, અમને ધીરે રહીને વાત કરી અને દાદા ત્યાંથી દોડ્યા. સાથે દરબારો પણ છે, લક્ષ્મીવાડીએ આવ્યા. લક્ષ્મીવાડીએ આવ્યા તો જોયું તો આ બાજુ મહારાજની ચિતા ભડભડ બળી રહી છે અને દાદાએ સીધું ચિતાની અંદર ઝંપલાવવા માટે દોટ મૂકી. ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો ત્યાં હતા એમણે હાથ પકડી લીધો. પણ જેવા ગોપાળાનંદ સ્વામી આમ હાથ પકડે છે ને તો દાદાને મહારાજના દર્શન થાય. શ્રીજી મહારાજે ગળામાં ગુલાબનો હાર પહેરેલો અને મહારાજ દાદાને કહે છે કે દાદા હું ક્યાં ગયો છું. મહારાજના ગળામાં જે હાર હતો એ લઈને દાદાના ગળામાં મહારાજ નાખી એનો હાથ પકડી અને જે અત્યારે બેઠક છે જ્યાં મંદિર નથી અને આરસનું જે જ્યાં આગળ મહારાજ પહેલાં પણ બેસતા હતા, ઘણા બધા મધ્યનું 21 વગેરે વચનામૃતો નિરૂપ્યા છે 10, એ જગ્યાએ મહારાજે દાદાને સભા ભરીને બેઠા હોય ને એવા દર્શન આપ્યા અને ઘણી બધી વાત કરી. દાદા આંખો ચોળીને જુએ છે કે હમણાં મેં જોયું એ સાચું કે મહારાજ આ સભા ભરીને બેઠા છે એ સાચું. અકળ કળા ક્યાંય કળામાં આવે
મહારાજ એવી કળા બતાવે છે કે કોઈને કઈ ગમ જ ન પડે. દસમનો દિવસ સંતો ભક્તોએ ખેલામાં જઈને સ્નાન કર્યું અને સાંજે સંધ્યા આરતી ઉતારવા માટે આવે છે. સંધ્યા આરતી ઉતારે પણ કોણ ઉતારે આરતી? મહારાજે જાણ્યું કે કોઈ આરતી નહીં ઉતારી શકે. મહારાજે એ વખતે પણ બીજું સ્વરૂપ પ્રગટ કર્યું અને મહારાજે સ્વયં દસમને દિવસે સાંજના ગોપીનાથજીની આરતી ઉતારી. સંતો આંખો ચોળે છે કે હમણે લક્ષ્મીવાડીની અંદર જે દ્રશ્ય જોયું એ સાચું કે મહારાજ આ આરતી ઉતારે છે શું સાચું? પંચાળાના સાતના વચનામૃતની સ્મૃતિ કરતા હશે નટની માયાનું. આ તો નટવર છે, આમાં શું સમજવું? પણ નથી આનંદ કે નથી દુઃખ, કારણ કે આમાં દુઃખ લગાડે તો હમણે મહારાજના દર્શન થાય છે એનો આનંદ ના આવી શકે. જો આનંદિત રહે તો હમણે જે દ્રશ્ય જોયું એ ખોટું થઈ જાય. એટલે સંતો આમાં કંઈ સમજી શકતા નથી. આરતી ઉતારી અને બ્રહ્મચારી બ્રહ્મચારી નિવાસની અંદર જાય, ત્યાં તો મહારાજ નહીં. બ્રહ્મચારી તો બિચારા અત્યાર સુધી મહારાજની સેવામાં સફાળા એકદમ બે બાકડા જેવા થઈ ગયા. મહારાજ જાણ્યું કે આ જીવ નહીં રહી શકે અને બ્રહ્મચારીને આશ્વાસન આપવા મહારાજ કહે છે, બ્રહ્મચારી અમારો થાળ કેમ હજી ન આવ્યો? બ્રહ્મચારી થાળ મંગાવે છે, મહારાજને જમાડે છે. મહારાજ જમ્યા. આ બાજુ ઘુમટની અંદર મહારાજના જે દર્શન થતા એ અદ્રશ્ય થઈ ગયા. બ્રહ્મચારીને એકને દર્શન થાય, સંતો પામી ગયા કે મહારાજ તો આપના સૌને છોડીને ગયા જ છે. બીજો દિવસ એકાદશીનો દિવસ થયો, બારસનો દિવસ થાય છે. મહારાજના ગયાના શોકના આ પ્રમાણે સમાચાર સમગ્ર ગુજરાત પ્રાંત સમગ્ર પ્રાંતમાં વ્યાપી જાય છે. ભક્તો મહારાજના દર્શન કરવા માટે પ્રમાણે ગઢે આવે છે. બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢની અંદર સમાચાર મળે છે. બ્રહ્માનંદ સ્વામી પણ જૂનાગઢથી આ પ્રમાણે ગઢડા આવે છે. બંને દેશના આચાર્યો અને બધા સંતો દાદાના દરબારની અંદર મહારાજના ચરિત્રોની વાત કરી રહ્યા છે. બ્રહ્માનંદ સ્વામીનું આગમન થાય. બ્રહ્માનંદ સ્વામીને ગોપીનાથજીના દેવના દર્શન કરવા માટે એમ પગથિયા ઉપર ચડે, પાતળીએ હર્યા મારા પ્રાણ રે બેની, પાતળીએ હર્યા પ્રાણ, એ એમની શીઘ્ર રચના છે. એમ પગથિયા ચડતા ચડતા બ્રહ્માનંદ સ્વામી બોલતા જાય છે અને બીજું પદ એનું, પ્રાણ સ્નેહી અબ ઘરાવો જીયરા ધીર ધરત નહીં મેરા. હવે મારો જીવ ટકી શકશે નહીં, જે ભાવનાથી બ્રહ્માનંદ સ્વામી પગ ચડતા પગથિયા ચડતા હતા અને એના અંતરમાંથી જે શબ્દો આવતા ને, મહારાજ જાણ્યું કે આ જીવ ઉપર મારા દર્શન સુધી પણ નહીં પહોંચી શકે. અને બ્રહ્માનંદ સ્વામી નીચેથી પગથિયા ચડતા ચડતા કટ કટ કટ આમ ઉપર આવે છે અને ગોપીનાથજીની મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થઈ એની સામે આમ પગથિયાની વચ્ચેના ભાગમાં મહારાજ બ્રહ્માનંદ સ્વામીને મળે છે. અને ગળાની અંદર ગુલાબનો હાર પહેરેલો તો બ્રહ્માનંદ સ્વામીને હાર પહેરાવી અને મહારાજ કહે છે કે સ્વામી અમે ક્યાં ગયા છીએ. બ્રહ્માનંદ સ્વામીને આશ્વાસન મળે છે. દર્શન કરી નીચે ઉતરે મહારાજ તો અદૃશ્ય થાય છે. સંતસભાની અંદર બ્રહ્માનંદ સ્વામી આવીને કહે છે કે જો તમે મહારાજનો શ્રી વિગ્રહ એટલે કે દેહ એમને અગ્નિ સંસ્કાર ન કર્યા ને તો હું એમાંથી પણ બેઠા કરેત, પણ હવે તો મારા હાથની અંદર કોઈ વાત રહી નથી, જે બનવાનું હતું એ બની ગયું. પછી તો સંતો આ પ્રમાણે મહારાજની લીલા ચરિત્રનો જે ગ્રંથ સત્સંગી જીવન, એ સત્સંગી જીવનની પહેલી પારાયણ શ્રીજી મહારાજના સ્વધામ ગમન પછી નિત્યાનંદ સ્વામીના

કંઠે જ ત્યાં ગઢપુરની અંદર થાય છે. આ બાજુ પાણીમીના પૂંજા ડોડિયા મહારાજની જે માણકી ઘોડી છે ને એના માટે દરરોજ ઘાસ લાવતા હતા. આજે પણ કુણું ઘણું ઘાસ લઈ અને આવી રહ્યા છે. અને રસ્તામાં આવતા કોઈએ કીધું કે પૂંજાળ બાપુ ક્યાં જાઓ છો? તો મહારાજની માણકી માટે ઘાસ આપવા માટે જાઓ. તો કે માણકીના અસવાર તો ગયા અને આવી જ્યાં વાત કરીને પૂંજા ડોડિયા આ પ્રમાણે ઘોડી ઉપરથી નીચે પડી ગયા. અહીંયા આવ્યા ગઢડાની અંદર, જોયું કે ખરેખર મહારાજ તો દેહ છોડીને ચાલ્યા ગયા છે. પૂંજા ડોડિયાએ 15 દિવસ સુધી અન્નજળ આ પ્રમાણે ન લીધું. 15મે દિવસે પૂંજા ડોડિયા પણ મહારાજની સાથે સીધા આવી જાય છે. પણ એ સાચા ભક્તિભાવથી જાય છે, મહારાજની આજ્ઞા નથી લોપી. અને આવી રીતે મહારાજ કેટકેટલાય ભક્તોને પછી દર્શન આપે છે કે અમે નથી ગયા, કઈ જગ્યાએ ચંદનના છાંટણા થાય છે, કઈ જગ્યાએ મહારાજ દર્શન આપે છે અને કઈ ભક્તોને એવી રીતે આશ્વાસન આપે છે. પરંતુ આ જે વાત બની ગઈ એ વાત સાચી, પણ બધા સંતો જ્યારે અહીંયા ભેગા થયા છે અને જોયું કે મહારાજ તો આપણને છોડીને ગયા છે, પણ મહારાજે એ જ લીમતરું નીચે જે જ્ઞાન પીરસ્યું હતું, એ લીમતરું નીચે જે વાતો કરી હતી ને એ યાદ આવે છે.

મહારાજે જે વચનામૃતની અંદર પ્રથમનું પહેલું વચનામૃત, ભગવાનની મૂર્તિ ચિંતામણી છે અને સંતની મૂર્તિ પરમ ચિંતામણી, પ્રથમનું 14મું સંતની મૂર્તિ પરમ ચિંતામણી, પ્રથમનું 27મું એવા જે સંત છે એની આંખની અંદર જોનારા ભગવાન છે, પગની અંદર ચાલનારા ભગવાન છે, એવા જે સંત છે તો સમગ્ર બ્રહ્માંડનો આધારરૂપ છે, પ્રથમનું 37, એવા જે સંત છે એના ચરણની રજ માથે ચડાવીએ છીએ અને દુખવતા થકા બીએ છીએ અને એના દર્શનને પણ અમે ઈચ્છીએ છીએ, પ્રથમનું 44મું એવા જે સંત છે ને એ તો સહજાનંદ રૂપ હું જ છું, મારામાં ને સંતમાં ફરક નથી, પ્રથમનું 67મું વચનામૃત, પ્રથમનું 68મું વચનામૃત, અષ્ટ પ્રકારની જે પ્રતિમા એની અંદર ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા છે અને સંતની અંદર સાક્ષાત રહ્યા છે. આવી જે બધી મહારાજે વચનામૃતની અંદર ગઢડામાં દાદાના દરબારમાં જ જે વાતો કરી હતી ને એ વાતની સ્મૃતિ કરી અને આ પ્રમાણે મહારાજ તો હંમેશા આ સત્સંગની અંદર પ્રગટ છે, પ્રગટ વાતો પ્રગટ વર્તમાન રે, પ્રગટ ભક્તો પ્રગટ ભગવાન રે, એ બધી સંતોને સહજ સ્મૃતિ થઈ આવે છે અને સંતોને લાગે છે કે મહારાજ આપણી વચ્ચેથી ગયા નથી,

આવી રીતે પ્રગટ પ્રગટ પ્રગટ મહારાજે પણ પ્રગટ રહેવાની, સંત દ્વારા પ્રગટ રહેવાની. ભગવાન અને સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય એના કેવા લક્ષણ, તો પોતાની સાથે સંતની જે જે વાત કરી હતી એથી બધા સંતોને પ્રતીતિ આવે છે. ગુણાદિતાનંદ સ્વામી પણ મહારાજના અગ્નિ સંસ્કાર પછી બહિર્ભૂમિ જવા માટે જાય છે અને લીલી ધ્રુવને જોઈ અને એક સેકન્ડ માટે સ્વામીને વિચાર આવે કે ધ્રુવ એટલે કે ખાસ એનું જીવન જળ, એ પાણી હોય તો લીલી રહે, એવી રીતે આપણું જીવન મહારાજ હતા. અને સ્વામીના મુખે જ્યારે હતા શબ્દ આવે છે, મહારાજ ત્યાં પ્રગટ થઈ સ્વામીને મળે છે અને કહે છે કે સ્વામી અમે ક્યાં ગયા છીએ, અમે તો તમારામાં અખંડ રહ્યા છીએ, અખંડ રહ્યા છીએ, અખંડ રહ્યા છીએ. તો એ રીતે શ્રીજી મહારાજ જેઠ સુદ દસમના દિવસે મધ્યાહ્ને બપોરે એક વાગે લૌકિક રીતે ભૌતિક દેહનો ત્યાગ કરી અને ગુણાતીત સંત દ્વારા પ્રગટ થાય છે. એટલે આપણા માટે આજે પણ એ શ્રીજી મહારાજ પ્રગટ છે. જેઠ સુદ દસમનો દિવસ જ્યારે જ્યારે આવે ને ત્યારે આપણા માટે બે વાત ગણાય. ગુણાદિતાનંદ સ્વામી એમની વાતોમાં એક બહુ સરસ પ્રસંગ નોંધ્યો છે. એક રાજા હતા અને એ રાજાને બહુ મોટી ઉંમર થાય ને તોય કંઈ સંતાન નથી, અને રાજાના જે માતુશ્રી છે ને એ પણ હજી જીવે છે, અને એના માતુશ્રી હંમેશા ભગવાનને પ્રાર્થના કરે કે મારા દેખતા મારા દીકરાને ત્યાં પુત્રનો જન્મ થાય. માજીની એટલી બધી મોટી ઉંમર થઈ ગઈ છે પરંતુ એ પુત્ર જોવાની ઈચ્છા કે વાસનાને કારણે હજી એ દેહ છોડતા નથી, અને ખરેખર ડોશીમાની પ્રાર્થના એકવાર ભગવાન સાંભળે છે અને રાજાને ત્યાં સારા દિવસો જાય છે. એમ કરતા કરતા એકવાર રાજા રાજ્ય સિંહાસન ઉપર વિરાજમાન છે અને નગરવાસમાંથી, દૂતવાસમાંથી, રાણીવાસમાંથી એક સાથે બે માણસ રાજાના રાજ્ય સિંહાસનમાં ઉપર આવે છે. એક માણસ આ બાજુથી દાદરેથી ચડતો હશે અને બીજો આ બાજુથી, અને રાજા જ્યાં બેઠા હતા ને ત્યાં રાજાના કાનની અંદર સમાચાર આપે, એક સાથે બે જણા સમાચાર આપે, એક જમણા કાનમાં એક ડાબા કાનમાં સમાચાર આપે છે. જમણા કાનની અંદર જે સમાચાર આપે છે ને એવું કહે છે કે તમારા ઘરે પુત્રનો જન્મ થયો. ડાબા કાનની અંદર જે સમાચાર આપે છે ને ડોશીમાં એ દેહનો ત્યાગ કર્યો. જમણા કાને સમાચાર મળે છે કે ઘરે પુત્રનો જન્મ થાય છે અને ડાબા કાને સમાચાર મળે છે કે ડોશીમાં એ દેહનો ત્યાગ કર્યો. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા આજના દિવસની જ્યારે સ્મૃતિ કરીએ ત્યારે આપણને એવું લાગે કે મહારાજ ગયા, પણ એ શ્રીજી મહારાજના શબ્દોને અંતરમાં ધારીએ વિચારે પ્રગટ પુરુષો તમનો મહિમા ધારો ને વિચારોજી, એમણે જે કહેલા વચનોને આપણે ધારીએ અને વિચારીએ તો આજના દિવસે ગુણાતીત સંત દ્વારા શ્રીજી મહારાજનું પ્રાગટ્ય ચાલુ થાય છે. આપણા માટે આનંદ છે. મહારાજે કહ્યું, ગુણાતીતે કહ્યું કે તમારા બધાના દેહ તો 5-25 વર્ષ જીવશે, હું તો ચિરંજીવી છું, હું ક્યારેય આ પૃથ્વી ઉપરથી જવાનો નથી. જે હેતુ લઈને શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર પધાર્યા હતા કે યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી અમે આ પૃથ્વી ઉપર હંમેશા પ્રગટ રહેવાના છીએ. તો આપણો પ્રગટનો સંપ્રદાય છે. શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર હતા અને અત્યારે પણ પૃથ્વી ઉપર છે. મહારાજે પણ એ વખતે ઘણા બધા ભક્તોને આવી રીતે દિવ્ય દર્શન આપીને પ્રતીતિ કરાવેલી અને પોતાની હયાતી દરમિયાન પણ એમણે ગુણાતીત સંતની ઓળખાણ કરાવેલી અને કહેલું કે સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતિ રે, સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે. ભગવાન અને સંત એ બંનેમાં રોમનોય ફેર નથી જો ઓળખાણ થાય તો. ભગવાનના સ્વરૂપને ઓળખવા માટેના 5 મુદ્દા છે. એક, પ્રાપ્તિ. ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થાય એની પ્રાપ્તિ થાય. પ્રાપ્તિ તો છે ને જ્ઞાની અજ્ઞાની બંનેને થાય, પણ આનંદ એને આવે જેને પ્રતીતિ થાય. પ્રાપ્તિ પછી બીજું સ્ટેપ છે પ્રતીતિ. પ્રાપ્તિ થવી એ પણ દુર્લભ છે, પણ પ્રાપ્તિ થાય અને જો પ્રતીતિ ન થાય ને તો પણ એનું સુખ આવે નહીં. એટલે પ્રાપ્તિ પછી બીજું સ્ટેપ છે પ્રતીતિ. પ્રાપ્તિ પ્રતીતિ, એની પ્રતીતિ થવી જોઈએ કે મને મળ્યા એ નિશ્ચય ભગવાન છે. અને પ્રતીતિ જો ન થાય ને તો પ્રાપ્તિ હોય તો પણ સુખ આવે નહીં. એટલે આપણને જે ભગવાનની પ્રાપ્તિ થઈ છે ને એની આપણને પ્રતીતિ થવી જોઈએ. ત્રીજું સ્ટેપ છે પ્રીતિ. પ્રતીતિ થાય ને પછી એને વિશે આપણને પ્રીતિ, બીજા કોઈને વિશે પછી પ્રીતિ નહીં, એને વિશે એકને વિશે જ પ્રેમ.
અને પ્રીતિ, પછી ચોથું પતિવ્રતાપણું. બસ પ્રાપ્તિ, પ્રતીતિ, પ્રીતિ, પતિવ્રતાપણું અને પછી પૂર્ણકામપણું, સંતોષ. આ પાંચ સ્ટેપ પ્રાપ્તિ પછીના ચાર સ્ટેપ છે. એ જો થાય તો જ આપણને પ્રગટ સત્પુરુષનું સુખ આવે. મહારાજ હતા ત્યારે પણ જો એ સ્વરૂપની જેને ઓળખાણ ન થયું હોય તો એનું કંઈ સુખ આવે નહીં. અને એ જ મહારાજ વચનામ્રત પ્રમાણે અત્યારે સંત દ્વારા પ્રગટ છે, પણ એની જો આપણને ઓળખાણ ન થાય, પ્રતીતિ ન આવે ને, તો અત્યારે પણ આપણને એનું સુખ આવે નહીં. તો સાધના માર્ગની અંદર અત્યારે આપણે આ સાધના આટલું સમજવાનું છે કે એ શ્રીજી મહારાજના વચન પ્રમાણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, ગુણાતીત પરંપરામાં ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ અને વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શ્રીજી મહારાજ પ્રગટ છે, એ જો આપણને પ્રતીતિ આવે તો આપણને એનો આનંદ આવે. અને ભગવાન અને મોટા પુરુષ દયાળુ છે, પ્રસંગે પ્રસંગે એમના દ્વારા ભગવાન પ્રગટ છે ને એની પ્રતીતિ એ સ્વયં કરાવતા આવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાનું સ્વરૂપ ઓળખાયું, ભગતજી મહારાજે ઓળખાયું હતું, શાસ્ત્રીજી મહારાજે પણ ઘણીવાર આવી વાતો કરી હતી, યોગીજી મહારાજે પણ કરી હતી. સમયના અભાવે પરંપરાની વાતો ન સાંભળતા પ્રમુખ સ્વામી મહારાજે સ્વયં જે વાતો કરી ને બે ત્રણ પ્રસંગો સાંભળી અને આપણે કથાની પૂર્ણાહુતિ, અત્યારની સભાની પૂર્ણાહુતિ કરીએ. યોગીજી મહારાજના સ્વધામ ગમન પછી પ્રમુખ સ્વામી મહારાજનું બીજું કે ત્રીજું મુંડન, એટલે કે 3 મહિના પછી આવું મુંડનનો દિવસ હતો. એટલે સ્વામીજીની સેવામાં રહેલા પ્રગટ ભગત, અત્યારે સારંગપુરમાં શાસ્ત્રીજીમાં સ્મૃતિ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપે છે, એ પ્રગટ ભગત પ્રમુખ સ્વામી બાપાની સેવામાં હતા. મુંડનનો દિવસ હતો એટલે પ્રગટ ભગતે નિર્દોષ ભાવે સ્વામીજીને સામેથી કહ્યું કે તમારું આજે મુંડન થાય ને તો થોડાક પ્રસાદીના વાળ મને જોઈએ છે. સ્વામીજીએ કહ્યું કે પ્રસાદીના વાળ રખાય નહીં, બહુ ના પાડી, પણ પ્રગટ ભગતે બહુ આગ્રહ રાખ્યો. સ્વામીજીએ ના જ પાડી અને કોઈ રીતે જ્યારે વાળ મળે એવું ન લાગ્યું ને એટલે ભગત નિરાશ થઈ ગયા. પણ નિરાશમાં આશાનું એક કિરણ એમણે વ્યક્ત કર્યું. એને કહ્યું કાંઈ નહીં ન આપો તો, મારી આગળ યોગીજી મહારાજના ચોટલીના વાળ છે. યોગીજી મહારાજે કંઈક મુંડન થતું હશે ને વનમાળીભાઈ આગળથી કંઈક એવી રીતે ચોટલી કંઈક કાપતા, એકાદ બે વાળ આમ નીકળી ગયા છે અને લઈ લીધા હશે. તો એમણે નિરાશાની સાથે આશાનું કિરણ વ્યક્ત કર્યું કે કાંઈ નહીં ના આપો તો, મારી આગળ તો યોગીજી મહારાજની ચોટલીના વાળ છે. અને પ્રગટ ભગતના મુખે આવું સાંભળ્યું ને કે મારી આગળ યોગીજી મહારાજની ચોટલીના વાળ છે, તો બાપા શું કે તારી આગળ તો યોગીજી મહારાજની ચોટલીના વાળ છે, મારી આગળ તો આખા યોગીજી મહારાજ છે. આ પ્રથમ વાત, આવી વાત તો અદ્યપી પર્યંત કેટલી વાર કીધી છે. મુંબઈની અંદર ઉત્સવ મૂર્તિ, આ સ્વામિનારાયણ ભગવાન અત્યારે આપણને જે આ બાજુ દર્શન આપે છે ને, દ્વિશતાબ્દી પ્રસંગે આ મૂર્તિ તૈયાર થઈ રહી હતી. અને ભક્તિનંદન સ્વામી મુંબઈમાં હતા ત્યારે દેવરામ ચાવડા એક મરાઠી કલાકાર આ મૂર્તિનો બનાવવા વાળો એ મૂર્તિ બનાવતો હતો. અને ભક્તિનંદન સ્વામી એનું માપ ને બધું લઈને એનું આખું તે તૈયાર કરતા હતા. એમની દ્રષ્ટિએ મૂર્તિ બરાબર વ્યવસ્થિત થઈ, બાપા પણ ત્યાં આગળ હાજર હતા. એટલે ભક્તિનંદન સ્વામીને થયું કે મહારાજની મૂર્તિ બને છે, હું જાણું એના કરતાં બાપા તો સાક્ષાત મહારાજને જુએ છે, દેખે છે, તો બાપાનો અભિપ્રાય લઈ જો. એટલે બાપાને એમણે વાત કરી કે બાપા મૂર્તિ બને છે, એનું મોડલ તૈયાર થયું છે, તો આપ જરા આવીને જોઈ જાઓ. સ્વામીશ્રીએ કહ્યું કે હું સાંજે સંધ્યા આરતીમાં જાઉં ને ત્યારે હું આવીશ. એટલે સ્વામીશ્રી સંધ્યા આરતીનો સમય થયો, થોડા વહેલા નીકળ્યા અને જે જગ્યાએ આ મૂર્તિ બનતી હતી ત્યાં આગળ આવ્યા અને મૂર્તિને વ્યવસ્થિત સ્ટેન્ડ ઉપર આમ ગોઠવેલી. બાપાએ આવી નજીકથી દૂરથી આવી રીતે જોયું, આમ દર્શન કર્યા, આજુબાજુ બધે ફર્યા અને પછી મૂર્તિની સામે જુએ, આમ તેમ કરે. પેલો કારીગર પણ ત્યાં ઊભો છે, ભક્તિનંદન સ્વામી ત્યાં છે, મહંત સ્વામી ત્યાં હતા, આ બધા કલાકારો એટલે કે આના જાણકાર કહેવાય. બાપાને લાગ્યું કે આમાં થોડોક સુધારો કરવાની જરૂર છે, કારણ કે છાતી જે હોય ને અને ત્યાંથી ડૂટીનો ભાગ, આ બંને વચ્ચેનો જે ભાગ હોય ને એનું અંતર જરા વધારે હતું. એટલે સ્વામીજીએ જોઈને પછી કહ્યું કે આ જરા માપ બરાબર નથી. એટલે ભક્તિનંદન સ્વામી કહ્યું કે બાપા કેટલું માપ રાખવું? હવે સ્વામીજી એને કેવી રીતે સમજાવે? સ્વામીજી કે કંઈક દોરો હોય તો લાવો, દોરો કે દોરી હોય ને તો લાવો, અમે તમને માપ બતાવીએ. એટલે આજુબાજુ જોયું તો સુતળીનો ટુકડો પડ્યો હતો, સંતોએ ત્યાંથી સુતળીનો ટુકડો આપ્યો. બાપાએ સુતળીનો ટુકડો લઈ અને આમ માપીને કહ્યું કે આ માપ પ્રમાણે કરો.
પોતાનું માપ માપીને બાપા કે આ માપ પ્રમાણે તમે કરો. અને આજે આપણે જોઈએ છીએ આ મૂર્તિ કેટલી દર્શનીય, કમનીય, રમણીય આપણને લાગે છે. એ મૂર્તિ બનાવી ત્યારે સ્વામી શ્રી કહ્યું કે સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતિ રે. 1993 બાપાની જન્મ જયંતિ કલકત્તા ઉજવવાની હતી અને એ વખતે કલકત્તા મંડળે બધી તૈયારી કરેલી. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં વિરાજમાન છે. રાત્રે આરામમાં જતા 10:30-11 વાગે કલકત્તાથી ત્યાંના કોઠારી પુરુષોત્તમ જીવન સ્વામી પીજે સ્વામીનો ફોન આવ્યો. મુંબઈની અંદર બાપા હતા, સેવક સંતોએ ફોન ઉપાડ્યો. પીજે સ્વામીને કામ હતું બાપાના જે લાલજી હરિકૃષ્ણ મહારાજની સેવામાં જે સંત હોય ને નિર્ભય સ્વરૂપ સ્વામી, એનું કામ હતું. અને સંતો આ રીતે વાત કરતા હતા. પીજે સ્વામી એવું પૂછતા હતા નિર્ભય સ્વામીને કે કલકત્તા મંડળે નક્કી કર્યું છે કે હરિકૃષ્ણ મહારાજની સુવર્ણ તુલા કરવી છે, તો હરિકૃષ્ણ મહારાજનું વજન કેટલું છે એ જણાવો તો અમે એટલું સોનું ભેગું કરીએ. બાપા પોતે આરામમાં જતા અને સેવકો કલકત્તા સંતોની સાથે વાત કરતા ને બાપા પામી ગયા કે આ ફોન કલકત્તાથી છે. એટલે બાપાએ સામેથી કીધું લાવો મારે વાત કરવી છે. અને પીજે સ્વામીની સાથે પેલા સંતોએ બાપાને ફોન આપ્યો. સામે પુરુષોત્તમ જીવન સ્વામી છે. બાપાએ કહ્યું હલો શું છે? ઓહ બાપા તમે? બાપા કે હા શું બોલો, શું પૂછતા હતા? તો કે આ તો મંડળે નક્કી કર્યું ને, હમણાં અમારી મીટિંગ ચાલે છે ને અહીંયા બધા બેઠા છે, તો સુવર્ણ તુલા હરિકૃષ્ણ મહારાજની કરવી છે. તો નિર્ભય સ્વામીને પૂછતો હતો કે હરિકૃષ્ણ મહારાજનું વજન કેટલું છે. બાપા કે 73 કિલો. તો પીજે સ્વામી કે હું તો હરિકૃષ્ણ મહારાજનું વજન પૂછું છું. બાપા કે હું એનું જ કહું છું, હું હરિકૃષ્ણ મહારાજનું જ કહું છું. તો પેલા એ ફરીથી કહ્યું કે હું તમારું નથી પૂછતો. બાપા કે હું મારું નથી કહેતો, હરિકૃષ્ણ મહારાજનું જ કહું છું. આનાથી વધારે કેટલી સ્પષ્ટતા જોઈએ કહો, પણ નથી મનાતું, બહુ અઘરું છે. અને જો સમજાઈ જાય ને તો એક પ્રસંગ હું વારંવાર ઘણી વાર કહું છું, મને બહુ ગમે છે અને ખરેખર સમજવા જેવો છે. પ્રસંગ ઉપસ્થિત કરેલો છે પણ આ પ્રસંગને સમજવા માટે અતિ અગત્યનો છે. જો આ સ્વરૂપની પ્રતીતિ આવે, ઓળખાણ થાય, તો બે મામા ભાઈના દીકરાઓ હતા અને વેકેશનના સમયમાં ભેગા થાય વડોદરા જેવા શહેરની અંદર. બે, એકની ઉંમર 5 વર્ષની છે અને એકની 7 વર્ષની છે. વેકેશનના સમયમાં બંને રમે છે. એકને ત્યાં દેશમાં રહેવાનું થાય છે અને બીજાને અહીંયા ભણવા માટે પરદેશ આવવાનું થાય છે. કોઈ સગા સંબંધી હશે એની સાથે અહીંયા આવવાનું થયું અને અહીંયા આગળ આવ્યું આખું એનું કુટુંબ. કુટુંબ શું એનો, એ છોકરો આવ્યો અહીંયા ભણવા માટે પરદેશ. અમેરિકાની અંદર ભણવા જાય, અભ્યાસ પૂરો થાય. અત્યારે બધું 9/11 પછી બધું કડક થયું છે. જૂના પહેલામાં તો કાંઈ એવું બહુ હતું નહીં, ભણવા આવે એ પણ પછી ભણી ડિગ્રી મેળવે રોકાઈ જાય. તો ભણ્યો, ત્યાં રોકાઈ ગયો અને પછી તો ત્યાં રોકાયા પછી આ પ્રમાણે એણે લગ્ન પણ ત્યાં કર્યા અમેરિકામાં. અમેરિકાની અંદર લગ્ન કર્યા અને ત્યાંથી પછી ત્યાં નોકરી કરી લગ્ન કર્યા. એને 2-3 સંતાનો પણ થયા પણ હજી એને એકે વાર દેશમાં જવાનું થયું નથી. 20 વર્ષ પછી દેશની અંદર જઈ રહ્યો છે. લગ્ન કર્યા પછી 20 વર્ષે દેશની અંદર જઈ રહ્યો છે. પતિ પત્ની ને 3 બાળકો અમેરિકાના વાલા પ્રમાણે બધે બબે બેગ લઈ જઈ શકે, હેન્ડ લગેજ જુદું. મુંબઈની ટ્રેનો, આપણા ભારતની જે ટ્રેનો છે ને એની અંદર ટ્રેનની નીચે એવી કોઈ વ્યવસ્થા છે અમેરિકન બેગ આવે એવી? આટલો બધો સામાન લઈ અને ત્યાં એરપોર્ટ ઉપર ઉતર્યા અને પછી આ પ્રમાણે, ત્યારે તો બરોડા જવાના કોઈ પ્લેનની વ્યવસ્થા નહીં હોય એટલે પછી બોમ્બે સેન્ટ્રલ આવ્યા અને ટ્રેનની અંદર રિઝર્વેશન કરાવ્યું. તો જે ટ્રેનની અંદર જે ડબ્બામાં એની ટિકિટનું પેલું હતું રિઝર્વેશન, ત્યાં આગળ ગયા. 5 જણા હતા ને 10 બેગો, તો જ્યાં જગ્યા મળે ને ત્યાં બધે નાખીને. પણ એવી બેગ હોય ને કે નીચે જઈ જ ન શકે એટલે પછી પગ રાખવાનો જે પેસેજ હોય ને ત્યાં મૂકીને, બીજે ને ત્રીજે જેવી જ મુકાય એટલી મૂકી. આપણે ત્યાં ખબર 3 સીટ હોય આમ અને 3 સામે એટલે 5 સીટો તાણે ભરી દીધી, 1 સીટ બાકી રહી. એ સીટ એનો મામાનો છોકરો જે દેશમાં રહે છે ને એની હતી, પણ કોઈ કોઈને ઓળખતા નથી કારણ કે દેશમાંથી અહીંયા આવ્યો એને એટલા વર્ષ થઈ ગયા છે. અને અમેરિકાની અંદર જે રહે ને બ્રેડ બટર ખાય ને હાઇબ્રિડ, ઓહો હો, ઓળખ્યા ઓળખાય નહીં એવા થયા હોય. એટલે પેલો માણસ
વડોદરાથી જે આવ્યો છે ને એના મામાનો દીકરો, એને આમ જોતા જોતા જે ડબ્બાની અંદર જે કમ્પાર્ટમેન્ટમાં એ ગયો તો ત્યાં આગળ આ પાંચ પેસેન્જરને સામાન બધો ગોઠવાઈ ગયેલો છે. એટલે જોયું તો એનો નંબર બારી આગળ એની સીટ હતી. હવે ત્યાં જવું કેવી રીતે? પણ પગ મૂકી રસ્તો કરીને ગયો. હવે ત્યાં તો આપણી બધી પરિસ્થિતિ જે પ્રમાણે કે ઉનાળાનો સમય અને પંખા ચાલુ ન થાય, છોકરાઓ પાણી માગે, બહારથી પાણી લાવે, ત્યાંનું વળી ગરમ લાય જેવું પાણી, એ ઢોળ્યું, પંખા ચાલુ ને છોકરાનો અવાજ, રડવાનો અવાજ, પેલો માણસ ત્યાં બેઠો ને કંટાળ્યો, કારણ કે એક તો પગ મૂકવાની જગ્યા નહીં, આ છોકરા રડે, પાણી ઢોળાયું, ત્યાં રૂમાલ મૂકી ઊભો થઈને બીજા કમ્પાર્ટમેન્ટમાં ગયો. બીજા કોઈને કહ્યું મારી બારી આગળની સીટ છે, આપણે બદલી કરવી હોય તો. જેને જેને પૂછે ને એ બધા કપલ, એટલે કોઈ હા પાડી નહીં. પાછો આવ્યો, જ્યારે માણસને કંટાળો આવે ને ત્યારે એક શબ્દ વિશેષણ વપરાય, ઉતરેલી કઢી જેવું મોઢું થાય. એ કેવું થતું હશે એ તો જેને પીવે ત્યારે ખબર પડે. પણ બહુ કંટાળીને એ પાછો ત્યાં આગળ આવ્યો, અને અહીંયા આગળ આવ્યો ને પછી આમ સામાન બધો પગેથી આમ મોઢું એવું કરીને દૂર કર્યો, થોડી જગ્યા કરીને બેઠો. પેલા તો બિચારે 20 વર્ષ પછી ભારત આવે છે ને, એટલે એને થયું કે આ તો જે કરે એ માન્ય કરવાનું, કાંઈક એની ભૂલે છે, એટલો બધો સામાન લાવ્યા બોલ્યાની જગ્યાએ મૂક્યો છે. પેલા આમ આમ સામાન કર્યો ને સમજતા નથી ને આમ તેમ, થોડુંક એની સાથેના ઈરાક ઈરાનના સંબંધ બગડી ગયા. પછી બેઠો ત્યાં, બીજા પેસેન્જરો જે સાઈડમાં બેસવાના એ આવ્યા, સમય થયો, ટ્રેન ઉપડી, પંખા ચાલુ થયા, થોડી પરિસ્થિતિ સુધરી. બાજુમાં જે બે પેસેન્જરો આવ્યા ને જરા મિક્સ નેચરના, મળતાવાળા સ્વભાવના, આ લોકોના વેશ ડ્રેસ આ બધો સામાન જોઈને ખબર પડી ગઈ કે આ કોઈ વિદેશી ભાઈ આવી રહ્યા છે. અને એની સાથે વાતો કરવા લાગ્યા કે તમે ક્યાંથી આવો છો, કે અમેરિકામાંથી, અમેરિકામાં કયા સ્ટેટમાંથી, ફલાણા સ્ટેટમાંથી, એ થોડુંક જાણતો હશે, જણાવવાની ઈચ્છા. એ બધી વાતો ચાલે અને રસ પડે. પેલા ભાઈ જે કંટાળીને બેઠા છે ને એ પણ એના કાન તો સાંભળે ને, ભલે વાતમાં ભળે નહીં પણ એ સાંભળતા જાય કે આ તો અમેરિકાની વાત કરી, અમેરિકામાં આ સ્ટેટની વાત કરી. એને પૂછ્યું તમારું નામ શું, એને પોતાનું નામ કીધું. પેલો માણસ બેઠો બેઠો આમ છે ને આમ કંઈક ચિત્રલેખક ચક્રમ બક્રમ વાંચતો હશે ને, પણ એના કાન એ બાજુ જાય છે. એને થાય છે કે અમેરિકામાં આ સ્ટેટની અંદર આ વ્યક્તિ તો મારા મારે ફઈનો દીકરો જ કહેવાય. પછી છે ને આમ ધીરે ધીરે આમ જોઈ લે આમ કાંકે, આવડો મોટો, આ આવવાનો હોય તો આપણને સમાચાર તો મળે ને. હમણાં જ હું મામાને ઘેરે ગયો તો પૂછ્યું તું કાંઈ સમાચાર, તો કે કાંઈ સમાચાર નથી, હોય તો ખબર પડે ને. મનોમન એક બાજુ જોતો જાય ને બીજી બાજુ એને મનમાં એમ થાય કે આ એ જ વ્યક્તિ છે. પછી તો પેલાની વાત પૂરી થઈ અને આ લેકલો બેઠો તો આને થયું કે લાઈ હું એને પૂછું. પછી ધીરે ધીરે એને સંબંધો સુધાર્યા અને એની સાથે પૂછતા પૂછતા કે તારા મામાનું ગામ, તારા ફઈનું ગામ કયું, તો કે ફલાણું. તારા ફઈના છોકરાનું નામ શું, તો કે આ ફુવાનું નામ ફલાણું. અને એને થયું કે આ તો બધું જ મારું જ કે છે અને આને બધી ખબર છે. પછી એને કહ્યું કે આપણે જે વાત થાય છે ને, અને હું જ તારા ફઈનો દીકરો છું, તું મારા મામાનો દીકરો છો. અત્યાર સુધી મેં જે છેલ્લે 4-5 મિનિટ વર્ણન કર્યું ને, એ કંટાળાનું, પરિસ્થિતિનું, પ્રસંગનું વર્ણન કર્યું. હવે એ બંનેને ખાતરી થાય છે કે આ મારા મામાનો દીકરો છે ને આ મારી ફઈનો દીકરો છે. એ સમયે જે એને પ્રતીતિ થઈ, આનંદ થયો ને, એનું વર્ણન હું તમને શબ્દમાં કેવી રીતે કરી શકું? ખ્યાલ આવ્યો? એ શબ્દથી ન થઈ શકે. એવી રીતે જે અત્યારે પ્રગટ સ્વરૂપ વિચરણ કરી રહ્યું છે ને, એ પ્રમુખ સ્વામી મહારાજના સ્વરૂપને વિશે જેવી મામા ફઈના દીકરાને ઓળખાણ થઈ ને, અને પછી શું થયું એ ખબર છે, એનો આનંદ અનેરો આવ્યા. પછી જે સામાન પગે કરીને આમ ઠેલ્યો ને, આમ હાથેથી લઈ લે પાછો. જે છોકરા રડતા હતા ને એ વાલા લાગે, હા એને લાગે અમેરિકન રડે છે, એનું રડવું સારું લાગે, હસવું સારું લાગે, બોલવું. એની છોકરાની બધી ક્રિયા દિવ્ય બની જાય. છોકરાને પાણી પીવું ને તો એ નીચે ઉતરે, હા એને માટે બધું આમ એને સામે સામે જોઈ રહ્યા, હા અમેરિકાથી છોકરો આવ્યો. તો એવી રીતે એના સંબંધવાળા છે ને એ પણ બધાય પછી દિવ્ય મનાય. ક્યારે? આ સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે. પ્રાપ્તિ થઈ છે એની આવી પ્રતીતિ આવે ને તો, એટલે પ્રાપ્તિ પછીનું બીજું સ્ટેપ છે પ્રતીતિ. તો પ્રતીતિ આવવા માટેનું એક શાસ્ત્ર વચન અને બીજું સત્પુરુષના વચન. સત્પુરુષ અને શાસ્ત્રના વચનમાં વિશ્વાસ હોય તો જ પ્રતીતિ આવે. છેલ્લું પદ યોગીજી મહારાજનું અતિ પ્રિય, એક લીટી સાંભળી આપણે પૂરું કરીએ. હે ભજ

સંત દ્વારા પ્રગટપણું પૃથ્વી ઉપર અખંડ છે એ સ્વરૂપની એ શ્રીજી મહારાજની આપણને સૌને પણ પ્રતીતિ આવે અને એવું સુખ આપણને સૌને આવે એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. દિલ્હી

श्री स्वामीनारायण भगवान की जय। वचनामृत प्रथम नु 76मो। क्रोधी ईर्ष्या वालों कपटी ने मानी नु स्वामीनारायण हरे संवत 376 ना प्रथम ज्येष्ठ सुधी एकादशी ने दिवस श्री गढ़राम मंदिर दादा खाचाना दरबार में સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના ઉતારણ વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મોટા મોટા સાધુ કેટલાક બેઠા હતા તેમની આગળ સિટીમાંજે વાર્તા કરી દીધી। બધા મોટા મોટા એની કાનપટ્ટી પકડે છે કે ત્યાંથી રેલો છૂટે ને તો નીચે બધે આવે એટલે મહારાજ શું કહે છે તેમની આગળ શ્રીજીમાં જે વાર્તા કરી છે। ક્રોધી ઈર્ષ્યાવાળો કપટી અને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં। એટલે આપણે પોતાને તપાસવાનું છે કે તમે ક્રોધી છો, ઈર્ષ્યાવાળા છો, કપટી છો, માની છો, પોતાના બીજાને માથે નાખવાની આ ક્રોધી છે, આ કપટી છે, આ પોતાના માથે લઈને તો કામ થાય। ક્રોધી ઈર્ષ્યારો કપટી અને માની એ ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો તે સાથે અમારે બને। આ કેટલી સુંદર વાત છે, પોતા ઉપર લે ને તો કામ થઈ જાય। અને મહારાજે દરેકને આ બીજા ઉપર જ નાખ્યા કરીએ છે, આવો છે, આ આવો છે, આવો છે, આવો છે, અને તમે તો કેવા છો પછી ખ્યાલ આવે। એટલે શ્રીજીમાં સરસ વાત કહી, પોતા ઉપર લઈને જો આપણે દાજ્યા હોઈએ તો મલમ પટ્ટી લગાવીએ તો ઠંડક થાય, અને એસિડ નાખીએ તો ઉકળટ કૂદે તો આવી જાય। એટલે આમ આપણા ઉપર લઈએ એ મલમ પટ્ટી છે, સુંદર ટાળક થાય, ઠંડક થાય, અને બીજા ઉપર નાખીએ આવો છે, આવો છે, આવો છે, એસિડ એસિડ નાખે બરાબર ધમાલ જ થાય, બીજું કાંઈ ના થાય, ધમાલ જ, તું આવો છે, તું આવો છે, તો ઓલા ચાર કે તું આવો છે, તું આવો છે, તું ચાર વખત કે અને ધમાલ જ થાય। આ જ વચનામૃત છે, આપણે પોતા ઉપર લઈએ તો, અને મહારાજને એ જ કરાવવું છે, પોતા ઉપર લેવું છે। ક્રોધી ઈર્ષ્યારો કપટીને માની ચાર પ્રકારના જે મનુષ્ય તે જો હરિભક્ત હોય તો પણ તે સાથે અમારે બને નહીં। અક્ષરધામમાં શું કરવાનું છે, મારા સામે દ્રષ્ટિ માંડીને જો એ પોતે જ કહે છે કે આ ચાર પ્રકારના હરિભક્ત તે સાથે અમારે બને નહીં। હવે ત્યાં કોઈ સાથે બને નહીં, કેવી મજા આવે! આ અત્યારે બધા બેઠા છે, તમારે કોઈ સાથે બને નહીં, જરાય સુખ ના આવે, ને તમે બાજુમાં હોય ને આમ જ કરે,

और लट्ठो वहीं क्या बैठो, जरा इससे बिना अने बाजू बाजू में बैठा है तो छेटे बैठा हो तो वादा नहीं, पर तुम्हारे साथ मेर हो तो मजा आता है। तो श्रीजी महाराज पूछते बात अब भगवान साथ बने नहीं शुद्ध चाहता है। अरे महाराज कहूँ से चार प्रकार हरि भक्त है ते साथ हमारे बने नहीं, એટલે પોતાના તપાસ કરો મારે કેટલો ક્રોધ છે, કેટલો કેટલી ઈર્ષા છે, કેટલું માન છે, આ બધું પોતાના તપાસ કરતા રહે, ખૂબ આનંદ આવે સત્સંગનો, ખૂબ આનંદ આવે। અને જો આવરી પડી ગયો એસિડ, અને ક્રોધ ને ઈર્ષા એ બે માનને આશરે રહે છે, ક્રોધ ઈર્ષ્યા જો માન છે એ દાદો છે, અને એના છોકરા છોકરી, દીકરા દીકરી ના કહેવાય, છોકરા છોકરી, તો છોકરો છે ક્રોધ છે અને છોકરી છે ઈર્ષ્યા છે, એના બે પુત્રો છે, બે સંતાન છે, એક પુત્ર છે એક પુત્રી, પુત્ર છોકરા છોકરી કહેવાય, છોકરા છોકરી જ કહેવાય। અને આ પછી એના ગ્રેન્ડસન એન્ડ ગ્રેન્ડ ગ્રેટ ગ્રેન્ડ ચાલ્યા જ કરાવેલા, એટલે માન ને ઈર્ષા ને કપટ ને દમ ને માન ને ઈર્ષા અસૂયા આ બધા એના ગ્રેટ ગ્રેન્ડ બધા પરિવાર ઉભું થાય। અને કામે તમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી જે સત્સંગી છે, અને મારા નંબર જ કાઢી નાખે। અને કામી તો સત્સંગમાં હોય તો એ ગેવો છે, અને જેને હવે બીજી વાત આખી પલટી મારે, અને જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ના હોય, પાંચ વર્તમાન આપણે હરિભક્તના છે, સત્સંગીના છે, સાધુના છે, સાધુ બ્રહ્મચારી બધા, એને પંચ વર્તમાન છે, નિર્માની નિષ્પૃહી નિષ્કામી નિર્લોભી નિર્સ્નેહી, આ પાંચ વર્તમાન હોય સાધુને। અને જેને પંચ વર્તમાનમાં કોઈ વાતે ખોટ ન હોય, એટલે એબ્સોલ્યુટ બરાબર પંચ વર્તમાન પાડતો હોય, એ અશક્ય છે પણ શક્ય બનાવ્યું છે। અને મહારાજની ભીખ, શ્રીજી મહારાજના વચનમાં રહે છે, એટલે એ ઓટોમેટિક પંચ વર્તમાન રહે છે। અને ગમે ત્યાં વચનના ભેળામાં લઈએ અને એનું ગમતું મુકાઈને અમારા ગમતા રાખીએ તો કોઈ તે દેહ પર્યંત મૂંઝાય નહીં, એવો હોય તે પાકો સત્સંગી છે। સત્સંગીમાં આપણે કહીએ, ભગતજી મહારાજે કહ્યું કે મારો જીવ સત્સંગી થાય, હવે એમને તો ક્યાં વાત હતી, પણ આપણે ગાઈડલાઈન આપે છે કે બહારના સત્સંગી નહીં, જીવ સત્સંગી થાય એ કામમાં આવશે। બહાર તો બધું વાહ વાહ હો હો થાય, તો માન મળે સન્માન મળે બધું થાય, એ કામનું નહીં, અંદર લઈને એને ગમતું મુકાઈને અમારા ગમતા, આપ મન ખરું થવા જ ના દે તમારે, તો બધું તોડ તોડ કરે એવો હોય। અને કોને પંચ વર્તમાનમાં ખોટ ના હોય, અને કોઈ વાત બધી વાતે પૂરા છે, નિયમ ધર્મ બધું, એને એનો મન ગમતું મુકાઈને તો આપણે તો એક જરાક
जरा मन गम तू मुका है ना पारो चढ़ी जाए। अरे ये धारो के मोटेरा है तो वेर वार ते ते वक्त कहीं ना के पर डाढ़ मार रखी मुझे पछी बात ते ये बधु खोटी बधी वाय आ सीधे सीधी लीटी नी वात छे। सत्पुरुष होय एज करे बीजा कोई करी शके नहीं सत्पुरुष ने बीक लागे एमने एक रखे ने आगो पाछो कर से तृत्यम काढ़ से सत्पुरुष ने बीक लागे भगवान ने बीक लागे एवो जबरो से जबरो शू से नबड़ो से લઈએ ગમતું મુકાઈને અમારા ગમતા રાખીએ આવી રીતે એનું ધાર્યું થવા જ ના દે બધું અને તો પણ કોઈ રીતે દેહ પર્યંત મૂજાય નહીં એક સેકન્ડે પણ મૂજાય નહીં આમ આનંદ આનંદ રહ્યા એવો હોય તો પાકો સત્સંગી છે હોય પાકો સત્સંગી એમાં નંબર લાગે અને એવા હરિભક્ત ઉપર અમારે વગર કયું સહેજ જ હિત થાય છે હિત કરવું ના પડે આ એને નંબવું ના પડે મારા પર હેત રાખજો અમારે વગર કે ગમે ત્યાં ખૂણામાં આખી દુનિયામાં ગમે ત્યાં ખૂણામાં બેઠો વગર કે સહેજ જ હિત અરે અને આપણે તો બધી કેટલું બધું કરવું પડે તો એ ખબર નથી કે આ સત્પુરુષ છે એને અંદરની બહારની બધી ખબર છે એટલે એની આગળ તો ના ચાલે પણ તો એ આપણને આગળ લેવા માટે એ નમતા હોય છે અને આપણને ચાન્સ આપીને થોડો થોડો પાપા પગલી કહીને આગળ આવીએ અને એવા હરિભક્તો પ્રમાણે વગર કર્યું સ્ટેજ જ હેત થાય છે બસ વગર કે છે બાજુમાં હોય તો લાગો છેટે અને લાગો છેટે હોય તો બાજુમાં જ કહેવાય એટલે આપણે એવા હરિભક્ત થવું એવા હરિભક્ત બાજુ જવું આપણે ચડતો ને ચડતો રંગ રાખવો ભલે આજે ગમે એવા હોઈએ પણ તો એ ચડતો ને ચડતો રંગ રાખીએ તો મંજિલે પહોંચી જવાય અને એવા ગુણ ના હોય જો પછી મહારાજ કે એવા ગુણ ના હોય બધા મૂંઝાતો હોય બીજાને મૂંઝે અને બધું ધમાલ કરે એવા ગુણ ના હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં હેત કરવા જઈએ પણ તો અંદર અંતરથી ના પણ ઉપરથી તો આપણે આગળ લેવા છે નભાવવા છે તો આપણે હેત રાખે પણ હેત હેતમાં ફેર છે અને એવા ગુણ ના હોય તો હેત કરવા જઈએ તો પણ હેત થાય નહીં અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે મારા પોતાનો સ્વભાવની વાત કરે એમ તો સ્વભાવ હોય જ નહીં પણ આપણે હરિભક્તો છીએ એટલે એમને બોધ આપવા માટે મહારાજ કહે અને અમારી તો એ જ પ્રકૃતિ છે જે જેના હૃદયમાં ભગવાનની એવી પરિપૂર્ણ ભક્તિ હોય આ બધા પોતા પોતપોતાને તપાસવા જેવું છે તો ખબર પડે આ સત્સંગ છે ને અંતરદૃષ્ટિનો જ છે તમારા
પોતા પડે એટલી મજા આવે સત્સંગની, યથાર્થ સુખ આવે. નહીં તો બધું પોતે ગૂંચાય અને બીજાને ગૂંચે આવી રીતે. અને મારી તો એ જ પ્રકૃતિ છે, જે જેના હૃદયમાં ભગવાન એવી પરિપૂર્ણ ભક્તિ હોય તે ઉપર જ હેત થાય છે. એટલે ભગવાન દયાળુ છે, આપણને નભાવે છે, આગળ લે છે, પણ એનો ગેરલાભ લે છે. આ જીવનું એવું છે ને, કંઈક કહેવાય નહીં, એનો ગેરલાભ લે છે. એને પોતાના વખાણ કર્યા સ્વામીએ, પણ વખાણ કરે છે એ તારા હિતમાં છે, પણ એનું માન ના હોવું જોઈએ. સત્પુરુષની દયા છે એટલી વાત કરવી કે મારા પર દયા છે, કૃપાળું છે, નભાવે છે, એટલું રાખો તો માન ના આવે. અને એનું માન આવે ને એ બગડે, ભૂંડું થાય. જો લાલા પાળાને માન આવી ગયું તો દ્રોહ થાય ને. શ્રીજી મહારાજે જાતે જ કહ્યું કે લાલા, હું તને સાક્ષાત રૂબરૂ આવીને હાથ પકડીને ધામમાં લઈ જઈશ, અને તો પરિણામ કેવા ભૂત થયો. એટલે માન ને દ્રોહ ને બધી એ લાઈનમાં ચડી ગયો, એટલે બધું ઊંધું ઊંધું થઈ ગયું. એટલે સીધું શ્રી કેવા વરદાન આવે, કેટલો રાજી પહોંચે, પણ તમે બધું ખોઈ બેઠા. એટલે આપણે સત્સંગમાં નિર્માની થઈને નમતા રહેવું, અને બધા ઉપર ઉપરથી પણ દાસ ભાવ રાખવો. એટલે એટલું કરીએ તો આપણા સત્સંગમાં મજા આવશે. ઇતિ વચનામૃતમ, એ રીતે પ્રથમનું 76મું વચનામૃત થયું. પુરુષ અક્ષર બ્રહ્મના રૂવાડામાં, અને મહારાજ અનંત ગણા પર છે અક્ષરથી. એટલે ક્યાં મહારાજ અને ક્યાં આપણે. કૃપા કરી, અતિકૃપા કરી એમનો જોગ આપણને આપ્યો. કોડી ના રહ્યા, કોઈ પત્તો ના પડતો, આ બ્રેક વાગી એમને વચ્ચે આવી ગયા. એને નહીં તો જન્મમરણનું સાયકલ ચાલુ જ રહ્યો હતો, કરોડો જન્મ બીજા નીકળી ગયા હોત, પણ મહારાજ સ્વામી દયા કરી આપણને હાથ ઝાલ્યો, આપણા જેવા થયા, બધું જ આપણને સુખ આપ્યું. આ બધું બહુ વિચાર કરવા જેવી વાત છે. મહારાજનો જોગ થયો ને બહુ વિચાર કરે, કોઈ રીતે થાય નથી, કોઈ રીતે, પણ એમને જ કૃપા કરી અને આપણને આ જોગ આપ્યો. અને પોતા જેવા થયા, આપણા જેવા જ થયા, નહીં તો એ ના થત. જો દિવ્ય અક્ષરધામ, દિવ્ય પતિ અક્ષરપતિ રાય એવા થયા હોય તો એ ના થાય. આ ઓર્ડનરી આપણે રાષ્ટ્ર પ્રમુખ આ લોકોને મળવા માટે કેટલી ચોકી થાય. અને આપણે અમે પ્રમુખ સાહેબ મહારાજ સાથે અમે ગયા હતા રાધાકૃષ્ણને મળવા, સાત ચોકી વટાઈ પર,
साचो के अक्षर ब्रह्म અને પછી એ તો ખરો નંદા સાહેબની ઓળખાણથી, નહીં તો પત્તો ના પડે. નંદા સાહેબ ગોઠવણ કરી આપી અને 5 મિનિટ મળ્યા જાઓ એટલે આ અક્ષરધામ કોઈ પહોંચે નહીં. કેવળ દયા કરીને જેમ આપણા રાષ્ટ્રપ્રમુખ હોય અને ઇન્ડિયામાં આવે અને ઝૂંપડપટ્ટીમાં જાય ને ચા પીએ, અહીંના રાષ્ટ્રપ્રમુખ અમેરિકાના, દેશમાં આવે અને ઝૂંપડપટ્ટીમાં ચા પીવા જાય તો મહારાજે તો એવું બધું ઘણું બધું કર્યું છે. સામાન્યમાં સામાન્ય એ શ્રીજી મહારાજનો સંકલ્પ છે અને બધા ગુરુ પરંપરા. સાદામાં સાદા રહેવું એટલે ઘણા લોકોને યોગ થાય. પુણ જોઈએ, પુણ ના હોય તો સામે આવીને ઊભા તો પત્તો ના બને એવી રીતે. એટલે આ આપણે ખૂબ વિચાર કરવા જેવી વાત છે, ક્યાં કીડીને ક્યાં હાથી. ખરેખર આપણે હાથી એક શ્વાસ ફૂંકે ને તો કીડી કાશી જઈને પડે, અથવા તો પગ નીચે આવે તો સેન્ડવિચ આવે. પણ એક હાથી કીડી જેવા થયા અને આપણને જોગ આપે. એટલે આ યાદ રાખવા જોઈએ. આ એક જ વસ્તુ યાદ રહે ને તમે, તમને કેફના ગાળ આવે અને પછી કોઈ કોઈને હાડાબારી ના આવે. ગમે આ દેશકાળ હોય, ગમે હોય, પણ સત્સંગને લીધે કેફ મારે. કારણ જો મહારાજ પોતે જ વાત કરે છે. જેતપુરમાં શ્રી હરિ કે ગરીબનો અપરાધ કદાચ મારાથી જો થઈ જાય તો મને અતિ દુઃખ થાય છે, તો બીજાની શી વાત. શ્રીજી મહારાજ પોતે વાત કરે છે, કોઈ ગરીબનો અપરાધ થઈ જાય મારાથી, થઈ જાય જાણીને ના કરે, કદાચ હડફેટમાં આવી જાય ને કંઈ કોઈ પણ રીતે થઈ જાય. ગરીબનો અપરાધ કદાચ કદાચ થાય તો એવો થાય એવો નથી, પણ કદાચ થઈ જાય. તો મારાથી જો થઈ જાય તો મને અતિ દુઃખ થાય છે, તો બીજાની શી વાત કહી. તો બીજાને કેટલું દુઃખ થવું જોઈએ ને આપણે તો બિંદાસ. કોઈની હાડાબારીની આમ ફાલ્યા ફૂટ્યા પર કેફ રાખો, પણ આવી રીતે કેફ નહીં. કોઈને ગણવું નહીં, કોઈને પૂછવું નહીં, અને આમ છાતી કાઢીને બધાને ટપલી મારવી એવું નથી. દાસના દાસ રહેવું, એ રીતે દાસના દાસ થઈને આપણે સર્વ બધાથી ઉપર આવું. દાસ થાય તો બધાથી ઉપર આવે. કબીરે કહું, નીચા નીચા ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે કોઈ. એકવાર જો નીચા ચાલે તો સબસે ઊંચા હોય. એ રીતે આપણે આ સત્સંગની રીત છે કે આપણે ગરીબમાં ગરીબ રહેવું, દાસના દાસ રહેવું, બધાનો મહિમા સમજવો, કોઈનો અપરાધ કરવો અને અભાવ ગુણતો મોટી ચો. પડવું જ નહીં.
સજાનથી એ કુદરતી જ, તમે કોઈને ધોલ મારો તો સામે મારે જ, એટલે અભાવ ગુણ લીધો તમે તો અટવાડે એનું ફળ મળે જ. ભગવાન નથી કરતા, ભગવાન ફળ નથી આપતા, એ ઓટોમેટિક તમે થઈ જાય. અને એમાંથી બહુ ભૂંડું થાય. અને સત્સંગમાં તો શ્રીજી મહારાજે મધ્યના 46માં કહ્યું, આમ 45માં, મધ્યના 45માં, કે સ્વર્ગ ગયા જેવા કર્મ કર્યા હોય, સ્વર્ગમાં ગયા જેવા કર્મ કર્યા હોય, પણ જો એકાંતિક ભક્તનો દ્રોહ થઈ જાય તો આવો નરકમાં પડે, બધા એના પાપ પૂન ભરી જાય અને નરકમાં જાય. અને જો ગમ્યો હોય પાપી, પંચમા પાપી બધું, પણ જો આ સંતનો ગુણ આવે ને તો બધા પાપ ભરી જાય અને પૂર્ણનો ઢગલો થાય અને ધામમાં જાય. એટલે આપણે તો આ બધી જો સવરું પડે ને તો મજા મજા મજા મજા મજા, અને અવરું પડે ને અવગુણમાં પડ્યા, અવગુણ પડ્યા તો ખલાસ થઈએ. એ યોગી આપણે પોતે વાત કરી કે અવગુણ જોવાની બારી હોય, અવગુણ જોવાની બારી હોય તો ના જોવું. એટલે આ હોલ આખો હોય અને કોઈક બારી હોય અને ત્યાંથી ઓલી બાજુ અવગુણ દેખાય તો ના જોવું. આપણે શું કરીએ, બારી તોડી ફોડીને અને બીજા 5ને બોલાવીએ પૂર્ણ કર્મ કરે, બીજા 5ને. સત્સંગમાં તો આટલું જો શ્રીજી મહારાજે કહ્યું કે કોઈ અન્ય હોય, અન્ય કોઈ હોય, પણ જો સંતનો અવગુણ ના લે ધામમાં જાય, અવગુણ ના લે એટલે ધામમાં જાય. આવી વાત છે. એટલે એ તો આપણે સત્સંગમાં પેસવા જ ન દેવું. જ્યાં અભાવ ગુણ મમત્વ અહમ ભાવ પેસે ને, છદાન મદાન કંઈ સારું મંડળ બધું ગમે હોય સ્ટ્રોંગ હોય, છદાન મદાન કંઈ નાખે. એટલે આપણે એમાં સાવધાન, અને બધામાં દીવ ભાવ રાખવો. બાકી એ જ ગુરુ પૂનમ, બધામાં દીવ ભાવ રહે, ગુરુમાં તો ખાસ દીવ. આપણે શું જાય છે, શા માટે અવગુણ લેવું? ભેંસના શિંગડા ભેંસને ભાવે, આપણે શું કામ માથે? આપણે ભેંસના શિંગડા આપણે માથે આવું કહીએ, કારણ જોવું સીધે સીધું સત્સંગ છે. એક ભગવાન સંતના ગુણ ગાઓ, બીજું કાંઈ જોઈએ નહીં. શ્રીજી મહારાજે કહ્યું કે ભલે અમારી સેવા ના કરતો હોય, પર્સનલ અંગત સેવા ના કરતો હોય, નવડાવા ધોડાવા જમાડવા, ભલે અમારી સેવા ના કરતો હોય, પણ હરિભક્તના ગુણ લેતો હોય તેને અમે અતિશય સેવા કરી એમ માની લઈએ છીએ. બેઠા બેઠા એક ઇંચ ખસવાનું નહીં, બોલા નવડાવા ધોળાવામાં તો બધું ક્રિયા કરી, બેઠો બેઠો બેઠા બેઠા અબજોની કમાણી કરે. એવું છે. પણ આ જીવને યોગી આપણે લખ્યું, જીવને હને પાત ના વારે, એને કોઈનો અવગુણ લે તો જ એને પછી ખાવાનું. આવું છે. અને એ માર્ગ છોડી દેવું. ગરીબનો અપરાધ કદાચ મારથી જો થઈ જાય તો મને અતિ દુઃખ થાય છે, તો બીજાની શી વાત?
એક તો બીજાના કટુ વચન સહન કરીને ચાલતો એવો ભગવાનનો ભક્ત હોય, બીજો એ કે જેનો દેહ પરવશ હોય, ત્રીજો અતિ બાળક હોય, અને ચોથો જે અતિ વૃદ્ધ હોય, તે ચારેને ગરીબ જાણવા. ગરીબ કોને જાણવા? મને પૈસા માગે ગરીબ નહીં. એક તો બીજાના કટુ વચન સહન કરે, કડવા વચનો સહન કરે એવો એક હરિભક્ત હોય, અને બીજો એ કે જેનો દેહ પરવશ હોય, વૃદ્ધ હોય, દેહ પરવશ હોય અને ક્રિયા જાતે કરી ના શકતો હોય, ત્રીજો અતિ બાળક હોય. હા, ગઈકાલે આવ્યા તો બધા શિશુઓ બધા એ બધા અતિ બાળક હોય, અને ચોથો જે અતિ વૃદ્ધ હોય, જે કાંઈ ના કહી શકે, શિથિલ હોય, પોતાની ક્રિયા ના કહી શકે, એ અતિ વૃદ્ધ હોય, તે ચારેને ગરીબ જાણવા. તો આપણે આ સારા હરિભક્તો હોય, દાન ધર્માદો કરતા હોય, એનો અવગુણ શા માટે લેવો? જો આ મહારાજે, શ્રીજી મહારાજે કહું, કોઈ સંતનો, કોઈ હરિભક્તનો કોઈ કાંઈક અવગુણ લે તો મહારાજ એના ઉપર ખીજાઈ જાય, અનાદર કરે અને સામું ના જોઈએ. કોઈ સંતનો, કોઈ હરિભક્તનો અવગુણ લે, આટલું બધું મહારાજ કરે છે, મારાનો કોપ આટલો બધો થાય, તે રસ્તે જવું જ નહીં. જે થવું હોય થાય. આપણે સત્સંગમાં આપણને લાગે કે બગડે છે, આમ છે, તેમ એ બધું એની એની વ્યવસ્થા છે. આપણને લાગે કોઈનું કંઈક જોયું આપણે અને સત્સંગનો બગાડો થતો હોય, એવું પર્સનલ નહીં તમારો, પણ સત્સંગનો બગાડ થતો હોય તો આપણા જે મુખ્ય હોય એને કહી દેવા, પછી એ પગલાં ભરે કે ના ભરે એ નહીં જોવાનું, આપણી ફરજ પૂરી. એટલે આવી રીતે અભાવગની વાત છે. આજે ગુરુ પૂનમ છે. ગુરુ પૂનમ એટલે ગુરુને રાજી કરવા, ગુરુ જે રીતે રાજી થાય એ રીતે કરવા. અને આપણે આજુ કાદો ઉછારીએ, જો પ્રહલાદજી છે ને, પ્રહલાદજી અગ્નિમાં ભર્યા નહીં અને નીકળ્યા, એની ફોઈ ભરી ગઈ, ફોઈનું વરદાન હતું કે ભરે નહીં, એ ભરી ગઈ અને પ્રહલાદજી વિજય નીકળ્યા. પછી બીજા એ લોકોએ રંગ ઉડાડ્યો, જે પ્રહલાદજીના પક્ષમાં હતા, જીત થઈ એને રંગ ઉડાડ્યો, અને જે અસુર હતા એ કાદવ ઉછાળ્યો. અસુરો કાદવ ઉછાળ્યો રંગને બદલે. તો જે અને અમે તો જોયું છે, કાદવ ઉછાળ્યો, રંગ ઉછાળ્યો, બે કરે સમજા કર્યા વગર બધું કરે. પણ એ અસુરનો પક્ષ છે કાદવ ઉછાળો, એટલે આપણે કાદવ ઉછાળો નહીં, આ સત્સંગનો પક્ષ રાખી. સત્સંગ મારે તો કેટલું બધું કહ્યું છે પક્ષ માટે. એટલે ટૂંકમાં મહારાજ પોઝિટિવ બધી વાત કરવા માગે છે. શ્રીજી મહારાજ અહીં નો નેગેટિવિટી, અહીં કોઈ રીતે આપણે બહુ દયારુ છીએ. બીજાનો મોક્ષની આપણે પડી હોય, આપણા મોક્ષને જે જે જે થાય, પણ બીજાનો મોક્ષ થાય એટલા માટે અવગુણ લઈએ, આ કરીએ તે કરીએ બધું થાય. એટલે આપણે સીધે સીધો માર્ગ છે ગુરુમાં નિર્દોષ બુદ્ધિ, એ ગુરુ પૂજન.
यहाँ पे आटला वाला गुरु पूजन क्या करवा रही है? ऐसे निर्दोष बुद्धि रखे, जहाँ बैठा है त्यासी गुरु पूजन से

श्री स्वामी नारायण भगवान जय। वचनामृत लोयानुसोरमू वासना कुंठित निर्मूल थयानु। स्वामी नारायण हरे संवत 877 नाम अक्षरवधी 14 ने दिवस संध्या आरती थया केड़े શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં ઢોલિયા પર વિરાજમાન હતા અને ધોરો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા માથે ધોરો ફેટો બાંધ્યો હતો ને બીજે ધોરે ફેટે કરીને બોકાની વાળી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમણ થતા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બાંધી હતી। महाराज पूर्ण सज्ज है टंडी टंडी नो मुकाबलो करा माटे अहींया भोकानी वार गए आने बड़ी गरम शाल गरम पोसनी राती डगली पेरी है थी तथा माथे धोरो फेटो बांध्यो तो अने बधु ठंडी नो मुकाबलो करा माटे महाराज તૈયાર છે અને પછી સંતોનો મુકાબલો કરવા માટે તૈયાર છે। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સર્વે પરમણ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો। અંદરો અંદર પ્રશ્ન ઉત્તર કરવાનું કહ્યું અને પછી મહારાજને ઠીક લાગે ત્યાં પોતે વાત કરે। જેને વાસના કુંઠિત ન થઈ હોય ને જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય ને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેના સા લક્ષણ છે। જો આપણે ભગવાનનું ભજન કેવી રીતે કરવું, મહારાજે કહ્યું કે આપણે વાસના નિર્મૂળ થઈને અને આપણે ભજન કરીએ તો જ મજા આવે। જરાક વાસના હોય તો તમને ઓલી મચ્છર પેસી ગયું હોય ને મચ્છરદાનીમાં, એક જ મચ્છર પેઠો હોય તમને સુખ આપે। એટલે એ રીતે જરાક વાસના રહી ગઈ હોય જરાક પણ સુખ ના આવે, અને જરાક વાસના રહી પછી દેહભાવ કહેવાય। દેહભાવમાં નિર્વાસનિક થઈને ભગવાનનું ભજન કરું એટલે સંપૂર્ણ દેહભાવથી પર થઈને આ ભજન કરું એની વાત છે। કેમ કે ભગવાનમાં જે વૃત્તિ રાખી એમાં જરાક પણ વૃત્તિ તૂટે। મૂળ શું છે મહારાજનો કે કેવા ભગવાન, હવે એમાં અખંડ વૃત્તિ રાખી ઘટે, તમને અબજ રૂપિયા મળ્યા હોય અને તે વખતે આપણે ઘાસ ખોદવા માટે પ્રયત્ન કરીએ, વિચારે ના આવે તો ભગવાન મળ્યા, શ્રીજી મહારાજ મળ્યા છે, બીજો વિચાર જ ના હોવો જોઈએ બીજો વિચાર। એટલા માટે મહારાજ વાત કરે છે કે આપણી તૈયારી આવી જોઈએ, અતિ નિર્વાસનિક થઈને ભગવાનનું ભજન કરું એટલે નિરાતે એમાં કોઈ પ્રશ્ન થાય નહીં। એટલે એમાં મહારાજ દેખો કે ત્રણ વસ્તુ છે, જેને વાસના કુંઠિત થઈ ગઈ હોય અને ના થઈ હોય એના લક્ષણ ની વાત કરી મારે, અને પછી નિર્મૂળ થઈ ગઈ હોય જળ રહે જ નહીં, એ ત્રણ ભેદ મારા જે એમ કહીને પોતે જ પ્રશ્ન પૂછ્યો છે મહારાજ, પોતે જ પ્રશ્ન પૂછે છે કે જેને વાસના કુંઠિત થઈ હોય ના થઈ હોય અને જેને નિર્મૂળ થઈ હોય
એ ત્રણના લક્ષણ મહારાજ પોતે જ મહારાજ વાત કરે છે કે બીજા કોણ કરે હવે આવી ટોપ લેવલની પીએચડીની વાત બીજા કોણ કરે. પણ આ વાત તો આપણે સમજવા જેવી છે કે જ્યાં ત્યાં ચોંટી રહીએ એ તો આવો નકામું કહે. એટલે આપણે સત્સંગમાં આવ્યા છીએ એટલે સત્સંગ સંબંધી જ બધા વિચારો આવવા જોઈએ, ભલે બીજા બીજા વિચારો આવી જાય. એટલે મહારાજ આપણે અતિ કસણીમાં મૂકે છે અને સારનુસાર કાઢીને આપે છે મહારાજ. પછી મુક્તાન સાહેબ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. તે શ્રીજી મહારાજ બોલ્યાજી, જેની વાસના કુંઠિત ન થઈ હોય તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય તો પાછી વિચારે કંઈ પણ નિશ્ચય નહીં. આપણા વિષય પંચ વિષય છે એમાં વૃત્તિ ચોંટી જાય, જેને વાસના કુંઠિત ના થઈ હોય એટલે એને તો વિષયમાં જે વૃત્તિઓ ખોંચી જાય તો પાછી નીકળે જ નહીં ગમે એવું કરે. જેની વાસના કુંઠિત ના થઈ હોય તેની ઇન્દ્રિયોની વૃત્તિ વિષયમાં ચોંટી જાય તે પાછી વિચારે કંઈ પણ નિસરે નહીં. અને જેને કુંઠિત વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહીં. એટલે એ વિચારીને સમજીને એને બધું એટલી બધી સમજણ થઈ હોય, એટલું બધું જ્ઞાન થઈ હોય એટલે વિષયમાં વૃત્તિઓ ખૂંચે નહીં, પેસે જ નહીં. વાસના થઈ ગઈ હોય તેની વૃત્તિ વિષયમાં તત્કાળ પ્રવેશ કરે નહીં. તત્કાળ એટલે એકદમ આંધળો થઈને પડે અંદર એવી રીતે નહીં, પણ વિચારે કંઈ. પછી વિચાર કરતાં કરતાં પછી વિષયમાં માલ વધારે મનાય અને ભગવાનમાં ઓછું માન મનાય તો વિષયમાં ખૂંચી જાય વૃત્તિ. અને કદાચિત વૃત્તિ વિષયમાં પ્રવેશ કરી જાય, કદાચિત એમ આડેધડ આમ હેડલોંગ એટલે એમાં પ્રવેશે નહીં, પણ કદાચિત કે સંભવ છે, હજુ નિરાશિત થયો નથી એટલે સંભવ છે કે વિષયમાં વૃત્તિ ખૂંચી જાય ને તે વૃત્તિને પાછી વારે તો તરત પાછી વરે પણ વિષયમાં આશક્ત થાય નહીં. એટલે એકદમ તો પહેલાં તો વિષયમાં ખૂંચે નહીં, એકદમ બહુ ટાઈમ લાગે. અને કદાચિત એક હંમેશ માટે નહીં, કદાચિત એટલે ભૂલે છું કે કદાચ પેસી ગઈ હોય તો પાછી વારે તો તરત પાછી વરી જાય. ગુણાત્યાન સાહેબ વાત કરી કે વિષયનો જોગ થાય તે વખતે બકરાની પેઠે બીવું અને વિષયનો જોગ થઈ જાય તો સિંહ થવું, પછી ત્યાં ગેંગે ફેંપે ના કરવું. તો આ મારા જે બધી સરખી જ ગુણાત્યાન સાહેબ સિંહજી માં આ બધી એક જ વાત કરે છે. અને જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય, જેને વાસના નિર્મૂળ થઈ ગઈ જળ મૂળથી નીકળી ગઈ હોય એના સા લક્ષણ છે. જેને વાસના નિર્મૂળ થઈ ગઈ હોય તેને તો જાગ્રતને વિશે સુષુપ્તિની પેટે વિશેનો ભાવ વર્તે. આપણે જાગ્રતમાં કેવી રીતે જેને તેને જાગ્રતને વિશે સુષુપ્તિની પેઠે સુષુપ્તિમાં આપણે
ઘોર ઊંઘ આવે, એકદમ ક્લોરોફોર્મ સુંઘાડી હોય ને અને જેવી રીતે ચતો પાઠ પડે એવી રીતે, તો એ જાગ્રતમાં પણ, ઊંઘમાં નહીં, જાગ્રત બધાને જુએ છે, કરે છે, વિષયને જુએ છે, વિષયને સારી પેઠે જુએ છે, બધું તો એ વૃત્તિ એમાં જાય નહીં, તો એમાં જ કંઈ નિર્મૂળ થયું કહેવાય. ત્યારે ગોપાલ સાહેબ પૂછ્યું છે, વાસના કુંઠિત તો હોય પણ તે મૂળમાંથી ટળી નથી જતી, તેનું શું કારણ છે? ગોપાલ સાહેબ વળી પૂછ્યું કે વાસના કુંઠિત તો હોય એટલે એકદમ તરત પ્રવેશ કરે નહીં એવું તો હોય નથી, તો પણ તે મૂળમાંથી ટળી નથી જતી, તેનું શું કારણ છે? એટલે મૂળિયા ઝાટક કાઢીને કારણની વાત છે, તો એ કેમ થતું નથી એવા કે કારણ શું છે? મહારાજને પ્રશ્ન પૂછ્યો, ગોપાલ સાહેબ પૂછ્યું, તો શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો એ છે જે આત્મનિષ્ઠારૂપ એવું જે જ્ઞાન, આત્મ દેહ ને આત્મા નોખા સ્પષ્ટપણે નોખા હોય, આ દેહ છે ને આત્મા છે એવું દેખાય, તો શ્રીજમાં જ બોલે એનો ઉત્તર તો એ છે જે આત્મનિષ્ઠારૂપ એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય એવા જે પદાર્થ માત્ર, તેના વિશે અનાશક્તિરૂપ એવો જે વૈરાગ તથા બ્રહ્મચર્યાદિ રૂપ જે ધર્મ તથા મહાત્મ સહિત એવી જે ભગવાનની ભક્તિ, એ ચારવાના જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે, અને એ ચારમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી વાસના નિર્મૂળ થતી નથી. એટલે આ તો બહુ મોટો પ્રશ્ન છે, આપણે ક્યારે આવું થશે એ પ્રશ્ન છે, પણ થશે, ભગવાન મળ્યા છે અને ભગવાનના વૃત્તિ આપણે રહ્યા કરે, ભગવાન સિવાય બીજું કાંઈ આપણે ખપે નહીં એવું એ દાન થાય, તો ધીમે ધીમે બધું આવશે. હવે મારે તે કહ્યું, એક તો આત્મનિષ્ઠા એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્ય જે પદાર્થ માત્ર, પ્રકૃતિના કાર્ય અનંતકોટી બ્રહ્માંડમાં એ બધાય પદાર્થ માત્ર માયિક છે, એ માયાના ગુણયુક્ત છે અને એમાં કોઈ સાર નથી, નાશન છે, તુચ્છ છે, એવું ઉપમા આપવામાં આવે છે. એટલે સારી પેટે જાણે, ઉપર ઉપરથી નહીં કે તુચ્છ છે, આમ છે, આમ છે, એવું નહીં, સારી પેટે સમજીને એમાં એનો વિચાર કર્યો હોય કે આ રીતે આ પદાર્થમાં આ ખામી છે, આ છે, આ છે, બધું ઇન એન્ડ આઉટ બધું કરે, તો એવું જે જ્ઞાન હોય, હવે આત્મનિષ્ઠા રૂપે એવું જે જ્ઞાન તથા પ્રકૃતિના કાર્યવાહી જે પદાર્થ માત્ર, તેના વિશે અનાશક્તિરૂપ એવો જે વૈરાગ તથા બ્રહ્મચર્યાદિક રૂપ જે ધર્મ તથા મહાત્મ સહિત જે ભગવાનની ભક્તિ, એ ચારવાના જેમાં સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે. ના થાય એવું કંઈ નહીં, પણ એમાં કસવું પડે, અંતરદૃષ્ટિ ખૂબ કરવી પડે અને વિશ્લેષણ કરવું પડે કે આ દેવલોકનું સુખ આટલું છે, બ્રહ્મલોકનું સુખ આટલું છે, ઇન્દ્રનું સુખ આટલું છે, એ બધું માપ કાઢીને બેઠો હોય પછી તો એને આના કરતાં આ પદાર્થ મોટું છે, આ કરતાં એવું દેખાય અને તો પછી એમાંથી વૃત્તિ ટળે. અનાશ રૂપે વૈરાગ તથા બ્રહ્મચર્યાદિક રૂપ જે ધર્મ, એ ધર્મ તો આવે કે
બ્રહ્મચર્યનું પાલન ના હોય તો એ દેહભાવ છે, દેહભાવ છે. તથા મહાત્મ સહિત એવી જે ભગવાનની ભક્તિ, એ ચાર વાના જમે સંપૂર્ણ હોય તેને વાસના નિર્મૂળ થઈ જાય છે. અને એ ચારમાં જેટલી ન્યૂનતા રહે તેટલી વાસના નિર્મૂળ થતી નથી. એ ચારમાં ન્યૂનતા જરાક પણ ઓછું હોય તે એ લટકતું રહે. અહીં તો 100% માર્ક જોઈએ, એક પણ ઓછું હોય, 0.0001 હોય તો એ ના ચાલે. 100% માર્ક પૂરા હોય તો જ ભગવાનના ધામમાં પેસારો થાય. પછી શ્રીજીમાં જ બોલ્યા, જે લ્યો અમે પ્રશ્ન પૂછીએ છીએ, જે મોક્ષને ભગવાનની પ્રાપ્તિને અર્થે અનંત સાધન કરવાના કયા છે? આનંદ સાધન એટલે અમે તો બધું જ આવી ગયા, જેટલા બધા સાધન કયા છે અને લોકો કરેલા છે અને આનંદ સાધન પણ કર્યા છે, પણ મહારાજે કહે કે એવું નહીં, મોક્ષને ભગવાનની પ્રાપ્તિને અર્થે આનંદ સાધન કરવાના કયા છે. તેમાં એક એવું મોટું કયું સાધન છે જેને કહીને સર્વે દોષ ચડી જાય, તેમાં સર્વે ગુણ આવે. બધા તો ઘણા બધા ક્યાં પહોંચ્યું, ક્યાં કયું આ સાધન કહે તો આ રહી જાય, આ રહી આ રહી જાય. એટલે પણ મહારાજે એવું કયું સાધન છે, એક સાધન કે જેમાં બધું આવી જાય, આ બધા સાર આવી જાય. તે પ્રશ્ન ઉત્તર પરમશ વતે થયો નહીં, પછી શ્રીજી મહારાજે ઉત્તર કર્યો છે. ભગવાનનું મહાત્મા જેમ કપિલ દેવજીએ દેવહૂતિ પ્રત્યે કહ્યું છે, જે મદભયાદ વાતે વાતો એમ સૂર્યસ્તપતિ મદભયાદ, એવી રીતે અનંત પ્રકારના મહાત્મા સહિત એવી જે ભગવાનની ભક્તિ તે જેને હોય તેના દોષ માત્ર ટળી જાય છે. એટલે મહિમાની વાત છે, ભગવાનનો મહિમા ટૂંકમાં આવી રીતે જે જણાય. અને એક ભગવાન સિવાય બીજા કોઈ બધું ગૌણ થઈ જાય, એક ભગવાનનું મહાત્મા સર્વેથી ઉપર થઈ જાય તો મહારાજે કહું એ ભગવાન જેને ભક્તિ જેને હોય તેને દોષ માત્ર ટળી જાય, અને તેને જ્ઞાન વૈરાગ ધર્મ એ ના હોય તો પણ એ સર્વે આવે છે, માટે એ સાધન સર્વમાં મોટું છે. એટલે મહારાજે વાત કરી કે જે ઓલા મહિમા હોય, ખરેખરો મહિમા હોય તો બધા દોષ ટળી જાય, અને ઉપરથી ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ના હોય એ પણ આવે, તે એવું બધું સાધન મહારાજે વાત કરી છે. સહજાનંદ સ્વામી મહારાજે આવતીકાલે પછી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનો 59 પરમ કલ્યાણનું. સ્વામિનારાયણ હરે. સંવત 1881 શ્રાવણ સુધી દ્વાદશીના દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગણરામ મધ્યે દાદા કચ્છના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ચાર વેદ આપણે ક્યાં ભણવા ગયા હતા, અને કદાચ ભણવું હોય સમય નથી એમ, પણ શ્રીજીમાં જ સંક્ષિપ્તમાં કહે છે એનું સાર. ચાર વેદ, પુરાણ, હવે 18 પુરાણ છે, આમ ગંજાવર ઇતિહાસ
આ બધામાં મહારાજ કહે છે કે આટલી જ વાત છે બધાનું સાર કહીને, કે ચાર વેદ, 18 પુરાણ અને ઇતિહાસ એ શરીરમાં એ જ વાર્તા છે, ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે જે આપણને મળ્યા છે સર્વોપરી ભગવાન હવે અને સંત મહારાજ અને ગુણાતીતાન સ્વામી એ મળ્યા છે અને સત્પુરુષ એમના એ ભગવાન ને સંત મળ્યા છે અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. હવે આવડા બેઠા છે, હવે અહીંયા બીજા દેવો આવે ગણપતિ ને બધું, ગણપતિની તો વચ્ચે વાત ઉપડી હતી, દૂધ પી જતા હતા તો આખી દુનિયામાં હાહાકાર થઈ ગયો, અને આ દૂધ પીએ તો એવું છે. એટલે પરોક્ષમાં પ્રતિતિ વધારે હોય. યોગી આબા કહેતા ઢૂંકડું અને વેગડું, વેગડું એટલે છેટે અને ઢૂંકડું એટલે પાસે. તો જે ઢૂંકડું એમાં જે પર્વત દૂરથી રળિયામણ પાસે જઈએ તો પથરા ઢેફા ને બધું દેખાય અને દૂરથી સરસ લાગે એમ સંતો મહારાજ કહે કે તે ભગવાન અને જે અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ પણ અધિક છે. હવે આ ઘેડ બેસી જાય ને તો કામ થઈ જાય, પણ આપણે વાંચીએ ખરા, વચનાવત વાંચીએ, ભાઈ બાયપાસ કરી દઈએ બધું ગડબડ સડબડ, પણ એનો મર્મને સમજતા નથી. એ મર્મ સમજાય તો ખૂબ મજા આવે, આનંદ આઠે પોર આનંદ રે અને ટળે નહીં. અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ પણ દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ, આપણને પ્રાપ્તિ થઈ છે, એ વિસરી ના જવું જોઈએ, પકડી રાખવું. સો સો એવું નહીં આમ આમ હા, પણ એ સમજવા જેવી વાત છે. તમે વેપાર ધંધો એમાં બધામાં ઊંડું જ્ઞાન હોય છે, સમજીએ છીએ, પણ આ બાબતમાં બરાબર બરાબર બરાબર એવું કરીએ જીપું જીપું. ને ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. કલ્યાણની બાબતમાં બીજું વ્યવહાર વ્યવહાર બધું એ તો આનંદ જન્મથી કરતા રહ્યા છે, એનું એ જ કોઈ નવું નથી કંઈ. પણ આ જે આ નવી વાત છે, તો જે મહારાજે વાત કરી તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. તો એ કરવું શું? મહારાજ કહે છે એ જ પરમ કલ્યાણ છે. કલ્યાણ નહીં, પરમ કલ્યાણ એટલે મોક્ષ. કલ્યાણ તો બધા નિષ્કુંજભાઈ કીર્તનમાં ગાયું છે કે થયા કોટી કલ્યાણ, થયા કોટી કલ્યાણ. જો એ તો કલ્યાણની વાત.

તો એ ખપે નહીં. એ તો બીજા બધામાં વેપાર ધંધામાં થોડુંક ખૂટે તો ચલાવી લે આપણે, ચાલો વાંધો નહીં, બે પૈસા ઓછા હોય. પણ અહીંયા મારે કે ચાલે એવું નથી જ. તો એ પરમ કલ્યાણ મોટા પુનવાર મળે છે, પણ થોડા પુનવાર મળતી નથી. એક જરાક ઓછું પણ હોય ને તો આ સેવા મળે નહીં, ભગવાનના સંતની સેવા ન મળે. હવે કરવું શું? માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું, હેત, આ હેતથી જ બધું કામ થાય. યોગી બાપા કહેતા પહેલાં હેત કરવું, પછી તમારું સિદ્ધાંત હોય બધું પછી મૂકવી, નહીં તો એને બમ્પર જ જાય, કંઈ અડે જ નહીં, આમ જતું રહે. પણ પહેલાં હેત કરે એને રસ જાગે, અરસ પર તો હેત કરે. અને અમે બધા સાધુ થયા પહેલાં યોગી જવાનું વખતમાં હેતથી જ. બીજું કોઈ જ્ઞાન ધ્યાન કાંઈ નહોતું, કોઈ સાધન નહોતા. અને હેત એમને હેત કર્યું, એવું હેત કર્યું ને કંઈ ભૂલાય નહીં. આપણે ગમે એટલા વર્ષો થાય છે એ હેત ફ્રી ભૂલાય નહીં, એવું હેત કર્યું પ્રમુખ સાહેબ, એવું હેત કર્યું. તો એને લીધે આ સત્સંગ જામે છે, નહીં તો હેત એના કાંઈ ના થાય, બધું તો બધું કોરું કોરું થઈ જાય. તો આપણે બધા હેતે કરીને તો એ જ મહારાજ એ જ વાત કરે છે. માટે ભગવાનના સંત સાથે એવું હેત રાખવું. કેવું હેત રાખવું? જેવું સ્ત્રી ઉપર હેત છે, જે પુરુષ હોય પરણ્યા હોય તે સ્ત્રી ઉપર પહેલાં, આજે તો વાત બધી કથળી ગઈ છે, પહેલાં તો સ્ત્રી ઉપર જે હેત હોય એવું કોઈ ઉપર ના હોય. પછી બીજા નંબરે પુત્ર ઉપર, જો પુત્ર ઉપર હોય હોય કે મા બાપ ને ભાઈ ઉપર છે તેવું હેત રાખવું, તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. પછી આટલા ભગવાનને સંત સાથે હેત રાખે એમાંથી જ બધું થઈ જાય, પરમ કલ્યાણ થઈ જાય ત્યાં સુધી. અને પોતાના જે સ્ત્રી પુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળા હોય, તો બધાને અનુભવ હશે. અને કેવા વિચિત્ર સ્વભાવવાળા અને કેવું બધું, કોઈ બે રીતે મેળ ના ખાય. અને પોતાના જે સ્ત્રી પુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળા હોય, તો પણ કોઈ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી. આવે છે અવગુણ? કોઈ રીતે અવગુણ આવે નહીં. આમ તેમ સમાધાન કરી લઈએ પણ ગાળું ચાલે, પણ કોઈ રીતે અટકે નહીં. અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂળે ગુણે કંઈ યુક્ત હોય. આ ભગવાન ભક્ત એને શું પ્રશ્ન, શું સ્વાર્થ છે તમારી પાસે? એ તો તમારું હિત જ ઈચ્છે છે. પણ જો તેને લગાર એક કઠણ વચન કહ્યું હોય, કઠણ વચન તમારા હિતમાં કહ્યું હોય, એ કંઈ તમને સત્સંગમાં આવવાનું કે જે એકવાર એક હરિભક્ત હતા આણંદમાં, અને એક હરિભક્ત હતા, એકે કે સંતે કહ્યું કે સ્વામી તમે શું કરીએ તમે રાજી થાઓ. હરિભક્તને પૂછે કે ભૈસાબા કથા વાર્તા મૂકી દો તો હું રાજી થાઉં. એના માટે તો બધું કરીએ છીએ, તો જે એ મૂકે તો એટલે એવા કઠણ વચન કે કથામાં આવો, સત્સંગ કરો, આ બધું નિયમ ધર્મ પાળો, પણ આપણે કઠણ લાગે, કડવા લાગે આ વચન, કે મને કે શું કરે છે, એવું બધી વાત કરે છે. તો જે

कठिन वचन, आवा कठिन वचन हो, बीजा कहीं ना हो, कहीं दस मन बाहर पड़न कह नहीं, जंगल में जाऊन कह नहीं, तप करन कह नहीं, पर आज आज पन जो तेने लगारे कठिन वचन कहू है तो तेनी आटी जीवे त्या सुधी मूके नहीं, બધું બગડી ગયું. એવી જેની વૃત્તિ છે તેનું તો જેવું હેત પોતાના સંબંધી ઉપર હેત છે તેવું તે ભગવાનના ભક્ત ઉપર હેત કહેવાય જ નહીં, કહેવાય જ નહીં. સગાવાલામાં કઠ એક ગમે વચન કહે તો ખોટું લાગતું નથી, અને સંતે જરાક વચન એવું કહ્યું હોય જીવે ત્યાં સુધી આટી મૂકે નહીં. અને સંતનો મહિમા તો પ્રથમ કયો મોટો છે, તે સંતનીને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો પણ કોઈકને એમ ડગમગાટ રહે છે જે મારું કલ્યાણ થશે કે નહીં થઈ. હવે ધારો કે હેત પ્રીત હોય પણ એ શંકા રહે કે આ બધું કહેવામાં આવે છે બધું એવું જ ખરેખર એવું છે, મારું કલ્યાણ થશે કે નહીં થાય, એ બધું એ શંકા રહે. તે સંતને ભગવાનની પ્રાપ્તિ થઈ તો પણ કોઈકને એમ ડગમગાટ રહે છે જે મારું કલ્યાણ થશે કે નહીં થાય તેનું શું કારણ છે, મારા જ કહે છે એનું કારણ શું છે. તો એ જીવને પૂર્વજન્મને વિશે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી. એ પૂર્વે કોઈ દિવસ ભગવાનને સંત મળ્યા જ નથી, એનું કારણ આ છે. ને તેમની સેવા પણ તેણે કરી નથી, મળ્યા જ નથી, કોઈ સેવા ક્યાંથી કરવાની હોય. તો એ જીવન પૂર્વજન્મ વિશે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી, ને તેમની સેવા પણ તેણે કરી નથી. તેને તો આ જન્મમાં જ નવો આદર છે, તે આગલા જન્મમાં ફળશે. એ બાઉન્ડ્રી લાઈન ઉપર છે, આગલા જન્મે ઠેલ માર્યો. અને પૂર્વજન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તો તેમની સેવા કરી હશે, તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં. મોટી પ્રાપ્તિ આમાં બધું આવી ગયું, ભગવાનને સંતમાં હેત હેત પીત રહે, પણ તમારા સગાવાલા કરતા એવી હેતપ્રીત રહેતી નથી ભગવાન સંતમાં. કેમ કે પારકું ચડાય, બે જુદા પડે એવું બધું હોય મનમાં, એવું હેતપ્રીત ઓતપ્રોત થઈ જવું ભગવાન સંતના પાસે. તથા તેમની સેવા પણ તેની કરી હશે, તેને તો આ જન્મમાં કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં, અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહીં. એટલે ઓતપ્રોત થઈ ગયા. પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહીં, તે કોઈકને વચને કંઈ ન મટે એમાં શું કહેવું. પોતા એવું નક્કી કહી નાખ્યું છે ભગવાન સંત એ જ પરમ કલ્યાણકારી છે, એવું નક્કી કર્યા તો બીજે કોઈ કોઈના વચનથી પણ ડગમગે નહીં, ધળ રહે. અને તો જો પોતાનું મન ડગમગાટ કરાય તો પણ ડગમગાટ થાય નહીં, મન તો બહુ ચંચળ છે. એ તો કેટલી એક મિનિટમાં કેટલી શંકા કુશંકા કરી નાખે, પણ જે ભગવાને ભગવાનના સંતને સાથે એવું હેત છે એ ગમે હોય એનું મન પણ મનનું પણ ચાલે નહીં, એવી દ્રઢતા ઊંડી દ્રઢતા થઈ ગઈ. એ દ્રઢતા હોય તો જાણવું કે આ પૂર્વજન્મનો ભગવાનનો ભક્ત છે. એટલે ઓલા જેને શંકા રહે કે આ જન્મે મારું કલ્યાણ થશે કે નહીં થાય, એનું કારણ મારે જે કહ્યું કે એને પૂર્વનો પૂરો જોગ થયો જ નથી, સંતો ભગવાન સંતનો જોગ થયો નથી, અને એની સેવા પણ ક્યાંથી કરતા.
જોગ જ ન થયો. અને જેને આ દ્રષ્ટા હોય તો મારું કલ્યાણ થઈ ગયું છે એના શંકા રહે નહીં, અને આનંદ કેવળ કરે તે એને તો પુરુષ ભગવાન સંતનો જોગ છે જ, હતો જ, એની સેવા પણ તેને કરી છે, એટલે એનું પરિણામ આ જન્મે દેખાય છે. એટલે એ રીતે મહારાજે વાત કરી. તો આપણે બધાને એવી દ્રઢતા થઈ છે કે આપણે તો ભગવાન સંત મળ્યા, શાસ્ત્રીમાં યોગી વાળ પ્રમુખ સંત મળ્યા, એટલે આપણે તો જ્ઞાન થઈ ગયા, પરમ કલ્યાણ થઈ ગયું, એ આપણી દ્રઢતા છે. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યાહનો 59 વર્ષના થયો.

0: श्री स्वामीनारायण भगवान जय। एक खानगी बात करूं, योगी आप कहता जाहिर में खानगी पहला में पहली बात से वनमाड़ी दास आप કીર્તન બોલ્યા એમાં જન્મ મરણનું આવ્યું, ગર્ભવાસ આવ્યું અને એના કાગની ગતિ એ બધી બધી વાત આવી, એ આપણા માટે નથી. જે અન્ય સત્સંગી ના હોય એના માટે અને કાચો પોચો હરિભગત હોય એના માટે અને કાચો હરિભગત હોય એના માટે આ વાત છે. આપણા માટે તો યોગી આપણે વાત કરી. આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય, ભાગ્યશાળી માનો એ જ ભૂલ. મારી વાત નહીં, કેવા ભગવાનને કેવા સંત મળ્યા, અપરંપાર એમનો મહિમા છે. મહારાજ પોતે કહે છે હું મારા મહિમાની વાત કરવા બેસું તો પાર આવે નહીં તો બીજા શું પાર. એવા ભગવાનને એવા સંત મળ્યા છે, જબરજસ્ત પ્રાપ્તિ છે. એટલે આ તો તંગરવાસને આ ને એ તો તમારા સંગે બીજાનો ગર્ભવાસ મટી જાય. પણ વાત સાચી છે, આપણે વનમાળી દાસ વાત કરી છે એ આપણે છકી ના જઈએ એટલા માટે, એ તો બધું બધાનું કલ્યાણ કરતા ફરીએ. એક યુવક હતો ને યોગી આપવાના વખતમાં, સિનેમા જોઈ આવ્યો યોગી આપવાના વખત, પછી અમને બધી વાત કરી કે મારા દર્શને બીજાનું કલ્યાણ થાય એટલે ગયો હતો. બીજી જગ્યા નથી, રેલવે સ્ટેશન ને બસ સ્ટેશન ત્યાં ક્યાં ગયો એટલે આવ્યું. ધર્મ નિયમ ના પાડી, બધું ગડબડસડ બહુ થઈ. મારા જે મહિમા તો મહારાજ પોતે કહે છે આ બધા મનુષ્ય નથી, આ બધા મનુષ્ય નથી, સંતો ભક્તો કોઈ મનુષ્ય નથી, દેખાય છે મનુષ્ય જેવા. પછી મારે કે હું જીભ ઝાલીને વાત કરું છું, દેખીએ છે એવું તો કહી શકતા નથી, પણ વિમુખને તો તલ માત્ર મેરું જેવું લાગે એટલે આ કોઈ મનુષ્ય નથી એવી વાત કરીએ તો વિમુખ હોય એને તલ જેટલી વાત કરી તો એને તો મેરું જેટલું લાગે. એટલે એ વાત મહારાજ પોતે જ નથી કરતા, આપણા મહિમાની વાત બ્રેક મારે છે કે બીજાને બધું ગડબડસડ બહુ થઈ જાય અને જે આવતો હોય સત્સંગમાં એ મટી જાય આવા એવી વાત કરે. એટલે આપણે ધર્મ નિયમમાં રહેવું, છકી ના જવું અને એ મહારાજની આજ્ઞા છે, મારી આજ્ઞા છે એટલે આપણે બધી વાત પાલન કરવાની. પણ મૂળ તો ભગવાનને સંત એવા મળ્યા છે, અનંત અનંત જન્મે ક્યારે મળ્યા નથી અને આ મળ્યા એટલે એનો કેફ બળ રાખો આ પ્રાપ્તિની. શ્રીજી મહારાજ જાપટસ બહુ કેફ છે. મહારાજે કહ્યું જિંજાવદરમાં અલર્ક નૃપને શિયરી વાત કરતા કહ્યું, અલર્ક એટલે અલૈયા ખાચર, અલૈયા ખાચર મારા એ વિમુખ થવા થવાના હતા એના 3 વર્ષથી પહેલાંથી મહારાજ રોજ વાત કરે એ માન માટે, પણ છઠ્ઠી ના રહ્યા એટલે માનને કારણે વિમુખ થયા. તો મહારાજ એ વાત કહે. ચિંજાવદરમાં અલંક નૃપને સીધી વાત કરતા કહ્યું, માન બધા કામ બગાડી નાખે છે. જે વસ્તુ આપણું કામ બગાડે રાખવી, પણ ખબર નથી પડતી કે માન તો કામ બગાડે છે, એને પંપાવીને રાખીએ. કામ બગાડી નાખી ખબર પડતી નથી. સત્સંગ કર્યા વિના માન ટળવું અશક્ય છે. તો આપણે હજામત કરીએ, સત્સંગ તો કરીએ જ છે, પણ યથાર્થ સ્વરૂપ માને બધી તુમ ભી આ જાઓ, તુમ ભી આ જાઓ, 25 હજાર આવી જાઓ, ખાનપાન આવી જાઓ, બધું ગડબડ સડબડ. સત્સંગ બરાબર કરે ને, ખાવા પીવાનું તો છે જ. ખાય તો યોગી આપણ પ્રમુખ સાહેબ મહારાજે શાસ્ત્રી મહારાજે ખાતા જમતા, પણ એનું જમવાનું જુદું. એ જમે પણ સ્મૃતિ સહિત સત્સંગમય સત્સંગનું કેફ રાખીને બધું કરે. એટલે આપણે ઝાપટીએ છે. એક કોરિયો 3 વખત ફેરવે. યોગી બાપા 4 મમરાના દાણા અને એટલું બધું ચાવે ને કે જેમ મોટો ખોબો ભરાવી લે. 4 જ દાણા હોય મમરાના. એટલે આ મોટા પુરુષ એ જમે છે, કરે છે બધું. બધી ક્રિયા આપણા જેવી જ કરે છે, પણ એમાં ફેર છે. એક સરખી માનતા નહીં, નહીં તો આપણને નુકસાન થાય. સત્સંગ કર્યાના માન ટળવું અશક્ય છે. એટલે જેવું જોઈએ એવો સત્સંગ કરતા નથી. અને અજ્ઞાન એ જ માનનું મૂળ છે. બધી અજ્ઞાન એ જ માનનું મૂળ છે. એટલે જેટલું માન આપણામાં હોય એટલું અજ્ઞાન. એ માન ઇટસેલ્ફ માન છે ને, એ બધું કામ બધા કામ આવે, પણ માનનું મૂળ અજ્ઞાન છે. એટલે અંધકાર છે. એટલે હવે અંધકારમાંથી શું તેજ નીકળે? અંધકારમાં તેજ ક્યાંથી નીકળવાનું છે? મહારાજે વાત કરી છે. સત્સંગ કરે છતાં માન રહી જાય તે મટવું બહુ કઠિન છે. સાવ સાચી વાત છે. સ્થૂળ માન, પછી સૂક્ષ્મ માન, પછી માનનું માન, બધું લાઈન બધી ચાલે. એટલે ગમે કરે માન રહી જ જાય. મારે કે માન એ તો ખરેખરો સત્સંગ કરે તો માનનું બીજ નીકળી જાય. માનનું કોઈ ખંડન કરે, અલૈયા ખાચાને આવું જ થયું છે. માનનું કોઈ ખંડન કરે તો તે સંત હોય કે ભગવાન હોય, તો પણ જગતથી પણ તેનો અધિક અભાવ હોય અને એનું માથું ફરી જાય કે સંતને સંત અને ભગવાનને ભગવાન પણ માને નહીં. હવે અલ્યા ખાચર 2000ને સત્સંગ કરાયેલો, આપણે કેટલાને કરાવે છે? 2000 એટલે કેટલો નિશ્ચય હશે, કેટલી બધી વાત હશે. અને 2000 પણ પાછા પડ્યા ને 4000 ને પાછા પડ્યા. એટલે ગઢડાની સીમમાં જ બેસી રહે અને એમના જ જે જેને સત્સંગ કરાવે છે એ આવતા હોય. ક્યાં જાઓ છો, શું ક્યાં જાઓ છો, મારના દર્શન. એ ભાઈઓ છે, નય ભગવાન આવા કરીને કેટલા પાછા જો મહારાજે વાત કરી સાવ સાચી. આપણને ગેરંટી નહીં, પ્રાર્થના જ કરી ભગવાનને. અરે ભલે જેવી વાત નથી ખરેખર. અને મારા જિંજાવદરમાં જ્યાં મહારાજ ખાડે ગયા હતા, ટોયલેટ ગયા હતા, ત્યાં ઓટો કર્યો છે, અમે જોયું છે. કેટલો દીવ ભાવ હશે, કેટલું બધું હશે, પણ બધું માનને કારણે બધું કચરો થઈ. અને શ્રીજીમાં સારંગપુરના 13માં વાત કરી કે એવો હોય એને નિશ્ચય છે કે નહીં. મેં કહે નિશ્ચય દેખાય છે, નિશ્ચય 2000ની સત્સંગ કરે પણ નિશ્ચય જેવો દેખાય. આ સત્સંગ છે ને બહુ હાટી ઘૂટી આવે છે. જો પાર પડી ગયા તો પડી ગયા, નહીં તો. એટલે રોજ મહારાજને પ્રાર્થના કરી, અભાવ ગુણ ના આવે, માન ના આવે, હવેથી પ્રાર્થના કરતા રહે ગદગદ કંઠે. એક એક મિનિટ બે મિનિટનું કામ છે. એવી રીતે પ્રાર્થના કરી એ મુરિયા નાખે અંદર. આ પ્રાર્થના મુરિયા નાખે, ઓલા મુરિયા તો છે જ, એને ઉખેડવા માટે પ્રાર્થના આ કામ કરે. જ્યારે માન ખંડન થાય ત્યારે જો ભગવાનનો ખપ હોય તો લગારે ખસે નહીં. પણ એક શરત મારે કે ભલે માન ગમે એટલું હોય પણ ખપ હોય. ખપ ક્યારે જાગે, મહારાજ સ્વામી સાચા છે એટલું જીવમાં ઉતરી ગયો હોય તો ખપ જાગે, તો પછી વાંધો નહીં. તો પછી માન હોય બધા દોષ હોય એનાથી બધા ટળી જાય. માન નજરે દેખાતું નથી પણ માન વિનાના બધા રસ ખોટા લાગે છે. માન બને ઊભો સરગી જાય. એક બાવો હતો ને, આમ બહુ માની હતો, તો એને પકડી પકડો પકડો નહીં તો ભાગી જશે. ઊભો રહો અને ઘાસ તેલ છાંટીને પછી જાતે જ જો મરી ગયો. એટલે માન નડ્યું ને કે ભાગી જાઓ, ભાગી જશે પકડો, તો એના માટે એનો બદલો લેવા માટે ઊભો રહો. એટલે માન આટલું બધું છે. માન નજરે દેખાય પણ માન વિનાના બધા રસ ખોટા લાગે છે. સાવ સાચી વાત છે. એક જરાક માન આપે ને, ગમે એટલું ડિપ્રેશનમાં હોય, એક માન એકદમ જાગૃત થાય એવું. તો આ લોકમાં કોઈ કોઈને માન આપતું નથી, બધા ડિપ્રેશનમાં. કોણ કોને માન આપે? પણ સત્સંગમાં જે વાત છે, અરસ પરસ ચરણ રજુ માથે લેવી અને આ મહિમા સમજો, દાસના દાસ થવું, બધી વાત છે, એ બધામાં માનનું મૂર્યું નીકળે છે. માનનું મૂર્યું નીકળવા માટે દાસના દાસ થવું, મહિમા સમજવો, અરસપરસ મહિમા સમજવો, અરસપરસ ચરણ રજ માથે લેવી, આ બધું માનને કાઢવા માટે છે. અને માન ગયું તો બધું સિદ્ધ થઈ જાય. જ્યારે માન નજરે દેખાતું નથી પણ માન મેળના બધા રસ ખોટા લાગે છે. જ્યારે માન ખંડન થાય, થવાનું છે, આ સત્સંગમાં તો થવાનું છે. એકવાર યોગી આપા છે ને, કથા કરતા હતા, તો અમારે ગુણાતીત સ્વરૂપ સંત હતા. સ્વામી કે કેમ છે ગુણાતીત, કેમ છે? તો કે સ્વામી, તમે ગુરુ હો તો બરાબર, આ સાઈઠ મારા ગુરુ થાય છે એટલે તકલીફ પડે. એટલે બીજા દ્વારા માન ખંડન કરાવે, ડાયરેક્ટ ના કરે, બીજા દ્વારા. તો જો આપણે આ સત્સંગમાં રહેવાનું છે, અહીંયા ચોથી લાઇનવાળા હોય એને આગળ લો અને તમને પાછળ ધકેલો, શું થાય? થર્ડ વર્લ્ડ વોર, તમારા ધમ બધી થઈ જાય. અને માનને કારણે જે જે સત્સંગમાં પાછા પડ્યા છે ને, મૂળ કારણ માન છે. બીજા બધા દોષ હોય તો પડ્યો રહે, પણ માન છે એટલું શાર્પ છે, આમ અડાડે સત્સંગ છોડીને જતો રહે. પછી કે આ મંદિરમાં પગ મૂકે બીજો, આજીવન નિયમ લઈ લે. માન, આપણે મારા વ્યવસ્થા કરી છે એટલે સચવાય છે, એક સેકન્ડમાં બધા ગોસા ખાઈ જાય. જો મહારાજ કહ્યું, સૌ પાપોમાં મોટું પાપ, બીજા બધા પાપ છે ને એના કરતા સૌ પાપોમાં મોટું પાપ અને સૌ કલંકમાં મોટું કલંક માન છે. સાવધાન, સાવધાન, માન તપાસતા રહેવું. માન કંઈ કોઈ કારણ કંઈ બને ને તો સીધા માન ઉપર નજર ફેરવી, કે આ કારણ છે એ જ હોય, મૂળમાં માન જ હોય. બધા સૌ પાપ મોટું પાપ અને સૌ કલંક મોટું કલંક માન છે. સત્સંગ તો બિલોરી કાચ જેવો નિર્મળ છે. સત્સંગનો કોઈ વાંક નથી, સત્સંગ તો બિલોરી કાચ જેવો છે. પણ દર્પણમાં જેવું પોતાનું રૂપ હોય તેવું દેખાય, આપણે એક્ઝેક્ટ દેખાય, એક્ઝેક્ટ પણ ઊંધું દેખાય, લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ હોય પણ એક્ઝેક્ટ તમારે. અને તમારે અહીંયા ડાઘ હોય તો કાચમાં દેખાય કે નહીં? કાચમાં ઘસો ઘસો ચૂરે ચૂરા કરી નાખો તો એ ડાઘ જાય નહીં. અહીંયા આમ કરે ડાઘ જતો રહે. એટલે પોતાના દોષ, પોતાનો અવગુણ એનો વિચારો. આપણે બીજાના જ જોઈએ છે, ક્યારે જાય નહીં. તકરાર થાય, ધમાધમી થાય. અને યોગી વખત માન એક અને ઈચ્છનાર અનેક, માન એક એટલે ઝઘડો જ થાય. માનને મૂકી દેવું, દાસના દાસ તો ઝંઝટ તકલીફ જ નહીં. આપણે નિરાલા અને ભગવાનના ચરણમાં હંમેશા નિવાસ કરીને રહીએ. સત્સંગ બિલોરી કાચ જેવો નિર્મળ છે, દર્પણમાં જેવું પોતાનું રૂપ દેખાય. કાચનો દોષ દેખે એ કુબુદ્ધિ કહેવાય. કાચમાં, કાચમાં દાગ નથી અને કાચમાં દાગ દેખાય એ કુબુદ્ધિમાં એકદમ. તેમ સત્સંગનો દોષ જોનારને પણ તેઓ જ જાણવો. આ સત્સંગ નિર્ભર, આ સત્સંગમાં આપણે કેટલું માનતાન બધું મળે છે. કોઈક જગ્યા કંઈક હોય એ પોતાનો દોષ, જે બીજાના દોષ, આને મારું અપમાન કર્યું, આ કર્યું. કોઈ કોઈનું અપમાન કરતું નથી. તમારામાં કંઈક હોય એટલે બીજાને બોલવાનું થાય. એટલે આપણા બાજુ જોવું, સત્સંગના બાજુ નજર ના નાખે. હું માન હોય તેને પગે લાગતો નથી. શ્રીજી મહારાજ જાહેરાત કરી બિગ બોર્ડ, આટલું બધું મોટું બોર્ડ, આ બોર્ડ છે ને તમારે સફળતા એવું મોટું બોર્ડ બનાવ્યું મહારાજે. એવું માન હોય તેને પગે લાગતો નથી. માન રાખવું જ નહીં. અને મહારાજ આપણે સામે દ્રષ્ટિ નહીં કરે. હું માન હોય તેને પગે લાગતો નથી, પરંતુ જે હરી ને હરિજનનો દાસ થયો તે ભક્તને સર્વોપરી માનું છું. હા, માન અને પગે લાગતો નથી, પણ જે હરિભક્ત હોય, પરંતુ જે હરિ ને હરિજનનો દાસ થયો, દાસ ભક્તિ રહે. અને આપણે સૌથી નાનામાં નાના, હું કાંઈ સમજતો નથી, બીજા બધા સમજ્યું છે એવી વાત કરી છે વૈષ્ણવમાં, બધા 3-4 વૈષ્ણવમાં વાત કરી છે મારે, કે આ છેલ્લાનું 26, પ્રથમનું 6, 16, 15, એ બધા વાત કરી છે મારે. પોતાને ન્યૂન માનવું અને બીજાને અધિક માનવા, ગડબડ જ નહીં એકદમ. તમે ઓલા સ્ટીમરમાં, વાળને સ્ટીમરમાં ચાલા જ જાઓ તમે, એવું છે. હું માન તને પગે લાગતો નથી, પરંતુ જે હરિ ને હરિજનનો દાસ થયો તે ભક્તને સર્વોપરી માનું. મારે ખભે બેસાડે, તમે દાસ થયો મહારાજને ખભે બેસાડે તમને, અને ફેરવે તમે. આ મારા નિશ્ચય, આ મારા નિશ્ચય જેવો જેને મતિ, આ મારા નિશ્ચય જેવો, આ મારા નિશ્ચય જેવો જેને મતિમાં નિશ્ચય હશે તેને કદી માન નહીં આવે. અમારું ધામ સર્વોપરી છે, એના ઉપર કોઈ ધામ નથી. અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે. હવે આમાં કોઈ આપણા સગાવાલા હોય અને કોઈ કંઈક કે શબ્દ, આપણે તૂટી પડીએ અને પક્ષ રાખવા. મહારાજ એવું કહે છે કે અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે. આવી બુદ્ધિ સદા જેને હોય તેને ક્યારે માન આવતું નથી. એટલે માન છે સત્સંગમાં જ છે. આ જો મારે કંઈ સત્સંગ બરાબર કરે તો કાંઈ ખામી ના. તો આ સત્સંગમાં આવી બધી મતિ, આવી બુદ્ધિ, આવું બધું, આવા તત્વો, આવું મૂલ્યો એ આપણે ગ્રહણ કરીએ, માન નીકળી જાય. માન દેખાય, બીજાને દેખાય માન, પણ એના અંતરમાં કાંઈ ના હોય અને સુખી સુખી રહે સદાનંદ મહારાજ.
1: હેલો હેલો આવી અક્ષરધામથી યવનિમા ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી.

યોગાનુયોગ જેના આખ્યાનની ગુણની આપણે વાતો કરી રહ્યા છીએ એ દાદા ખાચરનો આજે જન્મ દિવસ છે. આજે પોષ વદ છઠનો દિવસ છે. આજના દિવસે દાદા ખાચરનો જન્મ થયેલો છે એટલે આપણા માટે એક ઉત્તમ વાત કહેવાય કે એમના જન્મ દિવસે જ સામાન્ય રીતે કોઈ પણ માણસનો જન્મ દિવસ હોય ત્યારે એની વધારે એના ગુણોને વધારે યાદ કરે. તો આ એક એવા ગુણિયલ પુરુષ છે કે જેને ભગવાન પોતે પણ યાદ કરે છે. તો એવા દાદા ખાચરની વાત આપણે સાંભળી રહ્યા છીએ અને હજી સાંભળવાના છીએ. દાદા ખાચરના જીવનમાં ભગવાન સ્વામિનારાયણનો સંબંધ છે. એના જીવનના આપણે ચાર પાસા જોવાના છીએ. એક, દાદો જુએ છે. જન્મ્યા ત્યારથી એટલે કે સ્વામિનારાયણ ભગવાન જ્યારથી એમના દરબારમાં પધાર્યા ત્યારથી જીવ જન્મ માતા પિતા થકી મળે છે અને જીવન સંતો થકી મળે છે. તો દાદાને જન્મ એના માતા પિતા થકી મળેલો છે, પરંતુ દાદાનું જે જીવન છે ને એ સાધુ સંતો અને ખુદ શ્રીજી મહારાજના સાનિધ્યમાં મળી રહ્યું છે. એટલે એનું જીવનનું જે ઘડતર એ કોઈક અલૌકિક ઘડતર થઈ રહ્યું છે. તો દાદાના જીવનની અંદરથી એક, દાદો જુએ છે. બીજું, દાદો સાંભળે છે. દાદા ખાચર સાંભળે છે. ત્રીજું, દાદા ખાચર વિચારે છે. અને ચોથું, દાદા ખાચર અનુભવે છે. આજે આપણે દાદા ખાચર સાંભળે છે એના ઉપર વિશેષ પ્રકાશ પાડીશું. દાદો જુએ છે શ્રીજીની નિત્ય નવતમ લીલા ક્રિયા, એમની દિનચર્યા અને ભક્તોનું એમના પ્રત્યેનું જોડાણ. દાદા ખાચર શ્રીજી મહારાજ પ્રત્યે જે ભક્તોનું મહારાજને મળવું, નિત્ય નવતમ જે લીલાઓ ક્રિયાઓ થાય છે જોઈ અને એમને અત્યંત અવર્ણનીય આનંદ થાય છે, પરંતુ જે બાળ સ્વરૂપમાં હોય એને વ્યક્ત કરવાની એમની પાસે શક્તિ નથી, પરંતુ એ અનુભવથી એ બીજું જે જોયું છે ને એનાથી એના જીવનની અંદર એક અત્યંત આનંદ અનુભવાય છે. શ્રીજી મહારાજના ભક્તોનું મહારાજ પ્રત્યેનું જે ખેંચાણ, એમની ભક્તિ, સેવા, સમર્પણ, એમનો સત્સંગ, આ બધું દાદા ખાચર જુએ છે. એની સાથે સાથે દાદાના દરબારની અંદર જે દિવ્ય વાતાવરણ છે ને એ પણ દાદો જુએ છે. ઘણી વ્યક્તિને અમુક વસ્તુની ખબર નથી પડતી, પણ અનુભવ તો બધાને થાય. અહીંયા જુઓ ને તમે, આ પંખા ચાલુ કરવા પડ્યા છે, વધારે થાય તો વળી એસી ચાલુ કરે. તો આ હોલની અંદર ક્યાંય એરકન્ડિશન દેવું દેખાય નહીં. આપણી ગુજરાતી ભાષામાં કે એનું ડબલું ના દેખાય, પણ ઠંડી હવા આવતી હોય, બહારે ગરમી હોય અને અંદર આવે ત્યારે એને જે ઠંડકનો અનુભવ થાય એ તો એને અનુભવાય જ. એવી રીતે દાદાને મહારાજના દિવ્ય સાનિધ્યની અંદર એક દિવ્ય વાતાવરણનો અનુભવ થાય છે. અને બીજું, જે દાદો જુએ છે ને, તો સામાન્ય રીતે દરેક માણસ માત્રની એ સહજ પ્રકૃતિ છે, અનુકરણીય મનુષ્ય. માણસ માત્ર છે ને અનુકરણશીલ છે. કંઈ પણ જોવે એવું એને કરવાની ઈચ્છા થાય. લૌકિક જગતની અંદર જે કંઈ માણસ કરે છે ને એ પોતે વિચારે, નિર્ણય લઈ અને પછી કરતો હોય ને એવા 1 કે 2 જ ટકા છે. એવું કહેવાય છે કે 98% માણસ કોકનું જોઈને જ કરે છે. ચીલે ચાલે સહુ ચલે એમ, જે ચાલુ ચીલો હોય ને એની અંદર જ બધા ચાલે. પણ એ ચીલે નવ ચલે શુરા સિંહ સપૂત, એ માર્ગે અમુક જ ન ચાલે, બાકી તો બધા એ જ ગાડરિયા પ્રવાહની જેમ. ઘેટાને માટે આ કહેવાય છે, ઘેટાનું બીજું નામ ગાડર કહેવાય. તો ઘેટા જે રસ્તે ચાલ્યા જતા હોય ને તો એ જ રસ્તે એની પાછળ પાછળ જ બધા જાય. એકવાર એક રસ્તા ઉપરથી સંતો પસાર થતા હતા અને સામે 5-7 યુવાન કોલેજિયન છોકરાઓ આવતા હતા. સંતોના ભગવા વેશ અને માથે મુંડન જોઈ અને એ લોકો અંદર અંદર ઠઠ્ઠા મસ્કરી કરવા લાગ્યા, બધા બાવા થઈ ગયા, ખાવા નહીં મળ્યું એટલે નીકળી પડ્યા છે. સંતો તો જાણી ગયા કે આપણા માટે જ એમને આવા ભાવ ને વિચારો આવ્યા છે
કઈ નહીં, બંને બહુ નજીક આવ્યા એટલે સંતોએ પૂછ્યું કે તમે કોલેજથી આવો છો? એટલે એને જોયું આપણે વાત કરી સાચું છે ને, હા અડબંગ જેવા છે. હવે કોલેજથી આવતો એના હાથની અંદર પુસ્તક દફતર હોય, ખબર ના પડી જાય એમાં પૂછવાનું હોય, આવે જ છે, ખબર પડી જ જવી જોવે એવું પૂછ્યું ને, એટલે અંદર અંદર વધારે ઠઠ્ઠા મસ્કરી કરવા લાગ્યા. એટલે સંતોએ કહ્યું કે તમે ગણિતનો પીરિયડ ભણીને આવતા લાગો છો, તો અમારે એક પ્રશ્ન છે કે 100 માંથી આ રોડ ઉપર 100 ઘેટા છે અને આમ સામે જ ઘેટા ચાલ્યા જતા દેખાય, તો 100 માંથી 1 ઘેટું નીચે ઉતરી જાય તો કેટલા રોડ ઉપર રહે? એટલે 100 - 1 બરાબર કેટલા થાય? 99. બધાએ જવાબ આપ્યો કે 99. તો સંતોએ ફરી પૂછ્યું કે ભાઈ આ 100 ઘેટા રોડ ઉપર ચાલ્યા જાય છે, એમાંથી 1 ઘેટું જો નીચે ઉતરી જાય તો રોડ ઉપર કેટલા રહે? તો કે તમને શું ખબર, 1 નીચે ઉતરે એટલે 99 રહે, કે એમાં શું પૂછવાનું હોય, કે બહુ સીધું ગણિત છે. ત્યારે સંતોએ કહ્યું કે જોવું છે, અને 1 ઘેટું નીચે ઉતાર્યું ને તો 100 એ 100 નીચે ઉતરી ગયા, કે તમે ભણેલા છો ગણેલા નથી. એટલે લૌકિક રીતે તમે જો તો માણસ માત્ર આવી રીતે અનુકરણ જ કરતો હોય છે. જૂના જમાનામાં ભણવામાં એક પાઠ આવતો હતો, એક ટોપી વાળો હતો, ટોપી વેચતો હતો, અને ટોપી વેચવા વાળો ક્યાંક આમ જતો હતો એક ગામથી બીજે ગામ, ત્યાં રસ્તામાં એને થાક લાગ્યો, એક ઝાડ આવ્યું ને, ઝાડ નીચે આરામ કરવા માટે બેઠો, ને બાજુમાં એનો ટોપીની જે ગાંસડી હોય એ મૂકેલી, એ ઝાડ ઉપર વાંદરા હતા, તે બધા નીચે આવ્યા, નીચે આવ્યા ને ગાંસડીમાંથી જે ખાલી ગેપ જગ્યા હોય ને એમાંથી ટોપી કાઢી, એકે કાઢી બીજાએ કાઢી, એમ કરતા કરતા પછી જોયું ને તો પેલો જાગ્યો ને ત્યારે એનું આખી ગાંસડી ખાલી થઈ ગયેલી. વાંદરા બધા, કારણ કે માણસ જયારે આવ્યો ને ત્યારે એના માથા ઉપર ટોપી હતી, ટોપી વેચવા વાળો પોતે ટોપી ન પહેરે તો બીજો કોણ પહેરે, એટલે એના માથા ઉપર ટોપી હતી. વાંદરાએ આ જોયું એટલે એના પોટલામાંથી બધી ટોપી કાઢીને બધાએ પહેરી લીધી. આને થયું ભારે કરી હવે આ તો, હવે શું કરવું? એટલે પછી એને વિચાર કર્યો કે હવે કરવું શું. પછી થોડીક વાર થઈને વળી ભગવાને એને લાઇટ કરી, પ્રકાશ થયો બુદ્ધિમાં. તો એણે પહેલાં તો આમ વાંદરાને આમ શું કહેવાય, પથ્થર માર્યા, આ કર્યું તે કર્યું, પણ એ તો એક ડાળીથી બીજી ડાળીએ જાય. પછી એને સૂજ્યું કે હું પથ્થર મારું છું ને તો એ પણ મને આમ સામે ચીચિયારી કરે છે ને, મારી સામે આંખો કાઢે છે ને એવું કરે. એટલે એના માથા ઉપર ટોપી હતી ને એ ટોપી એને આમ ફેંકી ઉપર, તો વાંદરાએ જેટલા એ ટોપી પહેરી હતી ને બધાએ ફેંકી, તો નીચે પડી વેણીને જતો રહ્યો. તો માણસનો આ સહજ સ્વભાવ છે કે લૌકિક રીતે આવું અનુકરણ જ કરતો હોય છે. આપણે પણ અહીંયા જોઈએ છીએ ને, આપણે જે કંઈ જીવીએ છીએ ને, કોઈકનું જીવેલું જીવીએ છીએ, આપણું પોતાનું જીવન લગભગ હોતું જ નથી. વિશેષ કરીને બાળક 11 થી 12 વર્ષનું થાય, એટલે કે ટીનેજરમાં 13 વર્ષનું, 13 ટીનેજરમાં આવે ને પછી એની બુદ્ધિ જ નથી હોતી, માફ કરે કોઈ, પછી 22 વર્ષ સુધી એ બુદ્ધિ વગરનો થઈ જાય છે. અને કોઈક જે કરે ને, આવું પેન્ટ તો એ એવું પેન્ટ લાવે, આવું શર્ટ તો આવું શર્ટ, આવું ટી શર્ટ તો આવું શર્ટ, આવા બૂટ તો એવા બૂટ, આવા ચશ્મા તો આવા ચશ્મા, આવા વાળ કોક રાખે ને તો મારે પણ એવા જ રાખવા. એમાં પોતાનું કશું જ નહીં, કોઈનું જોઈને એવું જ કરવાનું, એ આવી રીતે સ્ટાઇલથી બેસે ને તો એવી રીતે બેસવાનું, એ ચાલે તો એવી રીતે ચાલવાનું, બધું જ કોઈકનું અનુકરણ જ કરવાનું. એટલે માણસ માત્રનો સ્વભાવ છે અનુકરણ કરવાનો. પરંતુ અહીંયા દાદા ખાચરની ઉંમર પણ હવે એવી જ છે, આ ઉંમરમાં છે, 13 વર્ષ પછીની ઉંમર છે, એ પણ અનુકરણ કરે છે. પણ એ કેવું અનુકરણ કરે છે, એના દરબારની અંદર એમને એવું દિવ્ય સાનિધ્ય, એવું દિવ્ય અનુકરણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે જે અનુકરણ સૂર્ય અને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી એના જીવનમાંથી લોકો પણ કરશે, અનુસરશે, એવું દિવ્ય અનુકરણ એ કરી રહ્યા છે. સંતો એના દરબારની અંદર ભગવાનને જે રીતે ભક્તિ કરે, પ્રણામ કરે, પગે લાગે, દંડવત કરે, વ્રત ઉપવાસ કરે, તો એવી રીતે દાદા ખાચર અને કુટુંબીજનો પણ વ્રત ઉપવાસ અને આવી રીતે નાના પ્રકારની સાધના કરી રહ્યા છે કે જે અત્યંત અનુકરણીય છે. તો એવી રીતે દાદા ખાચર પણ અનુકરણ કરે, પણ એ અનુકરણ અનુસરણીય છે કે બીજાને પણ પ્રેરણા આપે એવું છે. થોડાક સમય પહેલા ગુજરાતનું એક મેગેઝિન છે અખંડાનંદ, બહુ સાત્વિક સારું મેગેઝિન, જૂનું છે,
એના દર મહિને જે મેગેઝીન બારે પડે તો એનું જે પહેલું પાનું, જેમ આપણે સ્વામિનારાયણ પ્રકાશની અંદર દર વખતે મહારાજ સ્વામીનો નવા નવા ચિત્ર છબીઓ આપણે દર્શન કરીએ છીએ, એવી રીતે અખંડાનંદનું પહેલું જે પાનું હોય, આવી રીતે આ પહેલા પાના ઉપર એક જીર્ણ દેવાલય જૂનું મંદિર હતું, અને મંદિર ચિત્રેલું હોય એટલે કે ઘંટારવ હોય, ઝાલર, નગારો, આરતી, ઘંટડી, એવું બધું ભગવાનના જે આરતીના વેલામાં સાધન સામગ્રીની જરૂર પડતી હોય એવું બધું ચિત્રમાં બતાવેલું હતું. અને એ ચિત્રની અંદર એક વૃદ્ધ વડીલ એ મંદિરે આમ દર્શન કરવા આવતા એટલે પગથિયા ચડતા એવું બતાવવામાં આવ્યું હતું. એની સાથે એમના દીકરાનો દીકરો એટલે પૌત્ર એ પણ દર્શન કરવા એની સાથે આંગળી પકડીને આમ આવી રહેલો છે. એ મંદિરની અંદર ચડે છે અને એના વૃદ્ધ જે દાદા હોય એ ઠાકોરજીને આમ પ્રણામ કરે છે, એવું ચિત્રમાં આ બધું બતાવેલું છે, હું તો વર્ણન કરી બતાવું છું. તો પેલું જે નાનો છોકરો છે ને એ પણ જેવી રીતે એના દાદાએ પ્રણામ કર્યા, પગે લાગ્યો ને એવી રીતે એણે પણ હાથ જોડ્યા અને પ્રણામ કર્યા. આ આખા ચિત્રની નીચે એક જ વાક્યમાં લખ્યું હતું, શ્રદ્ધાનું વાવેતર. હવે એના છોકરાને ગમે તેટલું ઘરે બેઠા બેઠા શીખવાડવામાં આવે તો એ શીખે કે ન પણ શીખે, પરંતુ એના દાદા જ્યારે દંડવત કરે, બાળક દંડવત કરવાનું, તમે ઘરની અંદર જુઓ ઘણા જોવે છે ને કે એમાં છોકરો આરતી કરે છે કે મારે પ્રણામ દંડવત કરે છે, આ કરે એ કારણ. અને અમારે આચાર્ય સ્વામી નવસારીમાં છે ને એ કે અમારે સુરત જિલ્લામાં એકવાર મેં બાળકોના સંસ્કાર ઉપર બાળકોની સભામાં પ્રવચન કર્યું, સ્કૂલમાં ગયા હતા અને કંઈ વાત કરી કે બા બાપુજીને મદદ કરવી, એમનું કામ અધૂરું હોય તો આપણે પૂરું કરવું. તો પ્રવચન પૂરું થયું એટલે એક છોકરો આવ્યો કે સ્વામી સ્વામી હું મારા કામ પૂરું કરતો છું, મારા બાપાનું કામ પૂરું કરતો છું કે. તો આચાર્ય સ્વામીને થયું કે જો આપણે જે વાત કરી એમાંનો એક છોકરો છે તેને અભિનંદન આપ્યા. પછી પૂછ્યું કે શું કરે, તો કે મારા બાપા જે બીડી પીટા છે ને એ ફેંકી દે, બાકીની હું પી જાઉં. એટલે કે મારા બાપા બીડી પીટા ને બીડી બીજી મી પીવા, હવે તું બાજીને બીડી પીવેશ તો એ અધૂરું કામ પૂરું કહેવાય. આ પણ અનુકરણ જ છે ને, એટલે કે માણસ માત્ર આવું અનુકરણ કરતો હોય છે. ચોરી, પાપ, કર્મ, બીજું ત્રીજું ઘણા નથી ઓલામાં કહેતા હતા કે ભાઈ બે છોકરા ઘરે રમતા હતા તો ઝઘડતા હતા, કોઈ મહેમાન આવ્યા કે ભાઈ આવું ન કરે, તો કે અમે ઝઘડતા નથી, તો આ શું કરો, તો કે અમે તો પપ્પા મમ્મી રમીએ છીએ. એટલે એ ઘરની અંદર આવી રીતે કુસ્તી કરતા હોય તો છોકરા પણ કુસ્તી કરે. ચોરી કરવું કે જે કંઈ સારું કે ખરાબ, સામાન્ય રીતે માણસ આવી રીતે કોઈકના જીવનમાંથી જ પ્રેરણા મેળવે છે. તો દાદા ખાચર પણ જુએ છે, અને દાદા જુએ છે ને એની સાથે એના કાન સાંભળે પણ છે. દાદો જુએ છે અને હવે દાદો સાંભળે છે. સાંભળે છે એટલું તો એ તો નાના હતા ત્યારે સાંભળતા, પણ હવે સાંભળે છે એની સાથે સમજે પણ છે કે જે કશુંક બોલે ને એ આપણે સમજતા ન હોય ને તો આપણું જે શરીર એટલે કે આપણું મન એ ક્રિયામાં પ્રવૃત્ત ન થાય. 93માં ડૉક્ટર સ્વામીની સાથે અમે સાઉથ આફ્રિકામાં હતા ડર્બનની અંદર, અને ડૉક્ટર રમણભાઈના ઘરે સવારે અમારે નાસ્તો કરવાનો હતો. તો અમે જમવા બેઠા બધા, પછી જે બધી વસ્તુઓ મૂકે એમાંથી વસ્તુ લેવા માટે ચમચીની જરૂર હતી, એટલે બાજુમાં એમનો નાનો દીકરો ઊભો હતો, એટલે મેં એમને કહ્યું કે જા અંદર જઈ રસોડામાં જઈને ચમચી લાવ. એટલે મારી સામે આમ જોઈ રહ્યો, એટલે મારે મનમાં થયું કે મેં કીધું એ સાંભળ્યું નથી લાગતું એને, એટલે મેં ફરીથી એને કહ્યું કે રસોડામાં જઈ અને ચમચી લઈ આવ. તો પણ બાઘાની જેમ આમ ઊભો રહ્યો સામે નામે આમ. તો મને થયું કાંઈથી બે ફૂટ દૂર છે, હું એને કહું છું કે રસોડામાં જઈને ચમચી લાવ, તો આ બેરો છે? એટલે મેં ત્રીજી વાર કીધું, મેં તો તને કહું છું તું રસોડામાં જઈ અને ચમચી લાવ. ડોક્ટર સ્વામી સમજી ગયા કે આ સાંભળે છે પણ સમજતો નથી, એટલે ડોક્ટર સ્વામી બોલ્યા કે સ્પૂન લાવ, અને તરત ગયો. કારણ કે એને ગુજરાતી કશું ઘરમાં બોલતા જ નહીં હોય, એટલે કે રસોડામાં જા અને ચમચી લાવ એને ખબર પડી નહીં. તો જો સાંભળવું એક બાબત છે અને સમજવું એ બીજી બાબત છે, એટલે ઘણા સાંભળતા હોય પણ સમજતા ન હોય. દાદો નાનો હતો ત્યારે બી સાંભળતો હતો આના પદો, આ જ બધું એ દિવ્ય વાતાવરણ એના જીવનમાં અસર કરી ગઈ. પણ હવે દાદો સાંભળે છે ને એની સાથે સમજે પણ છે કે સંતો જે આ વાત કરે છે ને એનો અર્થ શું થાય. તો
તો દાદાના દરબારની અંદર જે ગીત સંગીત ગવાઈ રહ્યું છે, મહારાજને માટેની જે પ્રાર્થનાઓ ગવાય છે, એ બધું એ સાંભળે છે અને સાથે સાથે સમજે છે. સમજે ને ત્યારે આપણું જે શરીર છે ને એ ક્રિયા કરવાને માટે પ્રવૃત્ત થાય છે. કોઈને વિશે હેત કે હિત, એનું હિત કરવું કે એને પ્રત્યે હેત, એ કેવળ સાંભળવાથી નથી થતું પણ સમજવાથી થાય છે. કોઈને વિશે પ્રીત અથવા તો પ્રીતની રીત, એ પણ સાંભળ્યા પછી એ સમજે તો જ થાય છે. કોઈમાં મોહ કે પ્રેમ થાય છે એ પણ સમજવાથી જ થાય છે. ઊભા રહેવું કે ભાગી જવું, એ ખાલી સાંભળીએ ને એનાથી કંઈ એક્શનમાં નથી આવતું પણ એ સમજે ને તો આવે છે. એટલા માટે કહે છે કે જે કંઈ થાય છે ને એ શબ્દ અને શબ્દ દ્વારા સમજણથી થાય છે. એટલે કે વાણીથી જ બધું થાય છે, પણ એ વાણીમાં પણ જ્યારે સમજણ ભળે ને ત્યારે શરીર એક તે ક્રિયા કરવા માટે પ્રવૃત્ત થાય છે. કવિ દલપતરામે શબ્દ ઉપર, વાણી શબ્દ વાપરીને બહુ સરસ વાત કરી છે કે દુનિયાનો જે કંઈ વ્યવહાર થાય છે ને એ બધો વાણીથી જ થાય છે. જો વાણી ન હોય તો આપણે કહે ને કે ભાઈ વાણી ન હોય તો મૂંગા માણસ પણ વ્યવહાર કરે જ છે ને, પરંતુ એ મૂંગા માણસ જે વ્યવહાર કરે છે ને એ પણ બીજા એની સામે બોલવા વાળા છે. એના જે હાથના લટકા કે એક્શન ઇશારા છે ને એનાથી હવે એનામાં આવ્યું છે. પણ એ જો હોત નહીં તો પશુ પંખી વગેરે પણ વાણી દ્વારા જ આ વ્યવહાર કરે છે. એટલે વિશ્વની અંદર જે કંઈ વ્યવહાર થાય છે એ બધો વાણીથી જ થાય છે. વાણીએ વેપાર થાય, વાણીએ ઉગાર થાય, રાજકારભાર સારા વાણીએ પ્રમાણીએ, વાણીએ જ્ઞાન વિજ્ઞાન અનુમાન થાય, જેવીના યથાર્થ જગદીશ નવ જાણીએ. ભગવાનને પણ યથાર્થ સ્વરૂપમાં જાણવા હોય તો વાણીનો જ પ્રયોગ કરવો પડે. વાણીએ વેપાર થાય, વાણીએ ઉગાર થાય, રાજકારભાર સારા વાણીએ પ્રમાણીએ, વાણીએ જ્ઞાન વિજ્ઞાન અનુમાન થાય, વિના યથાર્થ જગદીશ નવ જાણીએ. વાણી જો ન હોત તો ન હોત વિજ્ઞાન યુગ. વિજ્ઞાનનો યુગ જે આગળ વિકસાય થયો ને, સાયન્સ આગળ વધ્યું, એમાં પણ કારણ છે વાણી. વાણી જો ન હોત તો ન હોત વિજ્ઞાન યુગ, તે થકી અધિક કહો કેટલું વખાણીએ. દાખે દલપત રામ સુણો રૂડા રાજહંસ, વિશ્વમાં વિશેષ તો વિખ્યાત કર્યું વાણીએ. વાણીએ જ આ પબ્લિસિટી કરી અને એનાથી જ બધું આ વ્યવહારમાં આવ્યું છે. તો દાદો અત્યાર સુધીમાં જે વાણી સાંભળતો હતો ને હવે એ વાણી સમજે છે. તો એના પણ ચાર નાના પેટા વિભાગ છે. એક તો દાદો સાંભળે છે શું, સંતોના મુખે પ્રભાદી પ્રભાતી પદો વહેલી સવારના પહોરની અંદર જ દાદાના કાને સંભળાય છે. દાદા

દાદાના દરબારમાં આવવાની આવી તલપ લોકોને લાગી હોય છે, જેમ બીડી પીવાની તલપ લાગે ને વ્યસનીને, એવી મહારાજના દર્શન કરવાની, માવાનું મુખડું જોવાની તલપ લાગે. અને એવા નિયમ હોય છે, મુખડું જોયા વિના પાણી એને પીવું, પ્રાણ જીવનને હું તો જોઈ જોઈ જીવું. જ્યાં સુધી એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના મુખનું દર્શન ન થાય ને ત્યાં સુધી પાણી પણ ન પીવું, એવા નિયમવાળા આ બધા સંતો છે. એવા પ્રભાદી પદો દાદાના દરબારમાં સંભળાય છે.

સવાર કેવું રળિયામણું છે. ઘણાને સવાર અળખામણા હોય, કોઈનું મોઢું જોવે ને અને કંઈક થાય ને તો નહીં એને અળખામણું કહે. દાદાને સવાર રળિયામણું, સુંદર રૂડું રૂપાળું છે, દિન દિન દિવાળી છે, એને એવો અધિક અધિક આનંદ છે. અને એ સવારના પહોરની અંદર, જેમ દેશની અંદર એવું કહેવાય શિયાળાનો સમય હોય ને, શિયાળાના ચાર મહિના આવા જે યુવાન છોકરાઓ હોય ને એને, એના નાના બાળકોને પણ એના માતા પિતા એને પૌષ્ટિક ખોરાક ખવડાવે, ખજૂર ઉપર ઘી ચડાવીને ખવડાવે, આમ બે ત્રણ પેચી એને ભાવે ન ભાવે પરાણે મોઢા મૂકી દે. અને પછી સાલમ પાકને, બદામ પાકને, અડદિયા પાકને, એવી રીતે મેથી પાકને, હેમ કોક ન ખાય તોય મેથી પાક આપે, પણ એ ખવડાવે. એનું કારણ એ કે શિયાળાના ચાર મહિના આવો પૌષ્ટિક ખોરાક ખાધો હોય ને તેનો કસ, એની તાકાત આખું વર્ષ સુધી રહે. અને યુવાનમાં, બાળ અવસ્થામાં જે આવો ખોરાક ખાધો ને, આખી જિંદગી સુધી એ સૌરાષ્ટ્રની ભાષામાં કહીને કાઠું કાઢી જાય, એટલે બાંધો કરી જાય ને, તો એને જિંદગી સુધી એને હેલ્પ કરે. તો એવી રીતે દાદાના દરબારની અંદર વહેલી સવારે દાદાના કાનને શબ્દો અથડાય છે. કેવા હે

નાશે, જેટલા બી દુઃખ માત્ર હોય ને એ આ ભગવાનનું ધ્યાન કરવાથી બધા દૂર જતા રહેશે. અને આપણે કોણ છીએ એનું જ્ઞાન અને ભાન વહેલી સવારમાં જ કરાવે. કોટી રવિ ચંદ્રની કાંતિ ઝાંખી કરે એવા તારા ઉર વિશે નાથ ભાસે. આ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે આપણા દરબારમાં હરે ફરે.

અજ્ઞાન રૂપી અંધારું આના દર્શનથી એને વિશે પ્રીત કરવાથી એને જોડાણ થવાથી થશે. અને તે આવા શબ્દોથી માંડીને ક્યાં સુધીના શબ્દો એને વહેલી સવારે સંભળાય છે કે દેહડી જાય પણ નેહ નવ છૂટજો, એ વર આપજો નાથ મુજને. આ શરીર છૂટી જાય તો કુરબાન છે ભલે, પણ તમારી સાથેની જે પ્રીત પ્રેમ, તમારી સાથેનો જે લગાવ છે ને, એ ક્યારેય છૂટે તૂટે નહીં એવું અમને આપજો, એવું વહેલી સવારે આર્તનાદે ભગવાનની પાસે ગદગદ કંઠે પ્રાર્થના કરતા ને એવા શબ્દો એના કાને સંભળાય અને સમજાય. કેવળ સંભળાય જ નહીં પણ એ શબ્દ એને સમજાય છે કે આ એક એક શબ્દનો શું અર્થ છે, એક એક પંક્તિનો શું અર્થ છે. બીજું દાદો સાંભળે છે, આપણે કીધું ને એક સંતોના મુખે મહારાજના મહિમાના આવા પ્રભાતી પદો, બીજું પછી સત્સંગ થતો એ દિવસ દરમિયાનમાં

દાદાના દરબારની અંદર તો અખંડ દિવાળી હતી, એ નિત્ય કથાને ઉત્સવને કીર્તનને ભજનને એમાં સોંપોડ ન પડે, અખંડ ચાલુ ને ચાલુ હોય. નિત્યાનંદ સ્વામી જેવા, વાચસ્પતિ જેવા, એ ભગવાનની કથા વાર્તાને સંતો મહારાજની સાથેનો જે સંતનો આખો સંગીતનો સાજ સમાજ, એ બધાએ ભજન ગાતા હોય ને, અને ભજનની અંદર ધૂન ભજન થાય ને, એની અંદર દાદો સત્સંગના મહિમાની વાતો સાંભળે સત

અને આ સત્સંગ વિના કોઈ 68 તીરથ ફરી આવે, કોઈ નિગમ વિધિ કરી ના આવે, તેનું જીવ પણું કેદી ન જાવે. એ ગમે તેટલો 68 તીરથમાં ફરે કે ગમે તે કરે, પણ સાચા અર્થમાં સત્સંગ ન થાય. તીર્થે જવું તે સત્સંગ કાજ, તીર્થોમાં જવું એ પણ સત્સંગ માટે જ છે. તો એવા સત્સંગની વાત પણ દાદો સાંભળે છે અને સમજે છે, એટલે એને ખબર છે કે 68 તીરથ ફરવા, 68 તીરથ કરવા, એના કરતા પણ સંતોનો સમાગમ કરવો એ શ્રેષ્ઠ છે. એવા શબ્દો પણ દાદાના કાન માટે કાને સંભળાય છે અને સમજાય છે.

વિશ્વની અંદર જેટલા કોઈ આધ્યાત્મિક માર્ગે આગળ વધ્યા છે ને એ બધાએ સાચા અર્થમાં સંતોનો સમાગમ કર્યો. જીરે સિદ્ધ થયા સત્સંગથી, સુખ આદિ કરે મુનિવર સુખરૂપ, પ્રગટ પ્રભુને તે પામ્યા થયા અવિચળ રે. આ બધા જ પણ છે ભગવાનને પામ્યા છે અને ભગવાનનું દિવ્ય સુખ પ્રાપ્ત કર્યું છે. એટલે સત્સંગના સુખની, સત્સંગ શું છે, સત્સંગ કેવી રીતે કરવો જોઈએ એ વાતો પણ દાદો સાંભળે છે. ત્રીજી વાત સંતોના મુખે દાદા સાંભળે છે, સંસારના, સંસાર અસાર છે. આ જે સંસાર છે ને એ અસાર છે, એમાં કોઈ પણ પ્રકારનો સાર નથી. સંસાર છે શેરડીનો સાંઠો, એમાં આવે સુખ દુઃખની ગાંઠો. શેરડીના સાંઠો એક હોય ને, એમાં લગભગ 20-25 કાતળી હોય એટલા, બરાબર. તો એક કાતળી ખાય ને એટલે 4-5 ઇંચ શેરડી ખાવા મળે, એટલી ખાય રહે ને ત્યાં સુધીમાં પછી ગાંઠ આવે. જો અંગૂઠો છે ને જેવી રીતે એવી, એટલે એને એને છોલવી કે તોડવી ને એ તો મજબૂત દાંત હોય ને. હે, અહીંયા તો કોઈનું કામ જ નહીં. કોઈક એવો સૌરાષ્ટ્રનો કોઈ બેઠા હોય તો બાકી કોઈનું તાકાત નહીં, કામ જ નહીં. તમારે કૃષ્ણ વલ્લભ સ્વામી જેવા અક્ષર જીવન

સ્વામી જેવા હોય ને સર્વ મંગલ સ્વામી, તમે આમ સામે જોતા રામ આમ આમ કરે ને શેરડી, એને કઈ સુડીની જરૂર પડે નહીં. તો એવી રીતે સંસાર છે ને શેરડીના સાંઠા જેવો છે, એક ગાંઠ આમ પરાણે તોડે અને આમ ખાય ને ત્યાં તો બીજો આવે, એક તૂટે ને બીજું આવીને ઉભું જ રહ્યું. તો સંસાર છે શેરડીનો સાંઠો, એમાં આવે સુખ દુઃખની ગાંઠો. ડુંગળી કે કોબીનો દડો હોય ને, એનું એક પાંદડું આમ કાઢે તો બીજું ઓવરલેપ થયેલું કાઢે ને, એમને આમ ચાલુ ને ચાલુ જ રહે. એટલે એ ગુચમાંથી કોઈ ઉકેલી કે બહાર આવી શકે એ બને જ નહીં. સંતોના મુખે આવી પ્રકારની આ વાતો બધી સાંભળે છે. નિષ્કુળાનંદ સ્વામી જેવા સવારના પહોરમાં કથા કરતા હોય અને સંસાર અસારપણાની વાતો કરતા હોય ને, તો ગમે તેવો હોય ને એવું કહેવાય છે કે એને વૈરાગ્ય ઉત્પન્ન થાય ને, થાય કે એકવાર સાધુ જ થઈ જવું છે.

જેઠની વૈશાખ જૂ અને લૂ વાય વૈશાખ જેઠ એટલે મે અને જૂન મહિનાનો તાપ ઉનાળાનો જે ભારતની અંદર તપતો હોય ને 47 સુધી એ ઉનાળામાં તાપે જ્યારે ધરતી તપતી હોય ખુલ્લા પગ હોય અને માથા પર મોટો ગાંસડી નહીં ગાંસડો હોય અને એ પછી કેવી તકલીફ થાય તો નિષ્કુળાનંદ સ્વામી કે આખા સંસારની અંદર તમે બધા જે સંસાર ચક્ર ચલાવો છો ને મોટો ગાંસડો માથા ઉપર છે હે અને પછી માથું તપી જાય એટલે શું કરે બહુ માથું તરપતા ને એટલે પછી આ ખભા ઉપર મૂકે ખભો તપે એટલે પાછું માથા ઉપર માથું તપે એટલે આ ખભા ઉપર ત્યાંથી અહીંયા કારણ કે નીચે તો નખાય નહીં ઈંદર થોડુંક મોહ મમતા હોય એટલે નીચે નાખે તો કઈક આગુ પાછું થઈ જાય તો એવી મોટી ગાંસડી લઈને કે નિષ્કુળાનંદ કે પ્રભુ વજી લે અને ચીઠી ફાટી જાય શેઠની ભગવાનનું જો તું ભજન કરી લે ને તો તારે આ જન્મો જન્મ આ ગાંહડા ઉપાડવાના પછી મટી જાય આવી બધી સંસારના અસારપણાની આ પ્રમાણે સંતોના મુખ થકી વાતો સાંભળે છે અને કહે છે.

રે, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, આ તો જૂઠી માયા કેરી જાળ. માટે સેવે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધિના તાપ, આધિ વ્યાધિ ઉપાધિ જે કઈ જન્મ મરણ બીજું ત્રીજું લાગ્યું છે ને બધું જ. આવી વાતો, આવી સાત્વિક વાતો દાદો સવારમાં સાંભળે છે અને હવે સમજે છે કે મારે શું કરવું જોઈએ. એની સાથે સાથે આગળ જોયું કે દાદો જુએ છે. સંતો 108 કે 14 પ્રકરણની અંદર પાર ઉતરી રહ્યા છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ માટે સંતો જે વ્રત તપ જપ સાધન કરે છે ને એ પણ દાદાની આંખ જુએ છે અને એ પણ એક એક સંતના પ્રસંગો સાંભળે છે કે આ પ્રગટ પ્રભુની પ્રાપ્તિ માટે સંતો કેવું કષ્ટ સહન કરે છે, એ પ્રગટ ભગવાન મળે એના માટે સંતોએ કેવો દાખલો કર્યો છે, કેવા વ્રત કેવા નિયમો પાળ્યા છે અને એ નિયમ પાળવામાં એ સંતોને કેટલો આનંદ છે. પાંચે વર્તમાન કાળે પાળે ભાઈઓને પ્રેમે કરીને પાછા પ્રીતિપૂર્વક આ બધા નિયમો પાળે છે. અને નિયમ કેવા, એક એક નિયમ સ્વામીની વાતોનું જે સાતમું પ્રકરણ છે ને એના છેલ્લે પાને પરમહંસો પાસે શ્રીજી મહારાજે જે નિયમો પાળાવ્યા હતા એનું લિસ્ટ આપ્યું છે. ખાલી એ વાંચીએ ને તો રૂવાડા ઉભા થઈ જાય, પાળવાની તો વાત જ નથી અત્યારે. ખાલી વાંચે ને તો એમ થાય કે આવી રીતે નિયમો પાળવાના, એ સંતોએ એવા નિયમ પાળ્યા છે. એ સમયે શ્રીજી મહારાજે સંતોને આજ્ઞા કરી લે પગમાં પગરખા નહીં પહેરવાના. કચ્છ ભુજની અંદર મહારાજ પોતે વિચરણ કરતા ને સંતોના પગની અંદર પગરખા નહીં હા, અને એ ગરમી ધાક ધગધગતી તાપ તપેલો ને સંતો આવતા હતા ને બધાને ફોલ્લા પડી ગયા હોય. અને કેટલીક વાર તો પછી શું કરે, અતિશય ન રહેવાય ને પોતાનું જે ગાતરિયું કપડું હોય ને એમ પગમાં વીંટી દે આમ થોડાક સમય. પણ એમાં પણ મનમાં તો દાજ બીક રહે કે ભગવાનને આ ગમશે નહીં, પણ હવે એમની આજ્ઞા છે અને જો ન કરીએ તો શરીર પડી જાય તો સેવા નહીં થાય. તો એવા કડક નિયમો સંતોએ પાળ્યા અને એ નિયમોની અંદર કોઈક વાર કોઈકથી નાની ચૂક થાય તો ભગવાને એને પ્રાયશ્ચિત આપ્યા, પણ એ પ્રાયશ્ચિત પણ કેટલા પ્રેમપૂર્વક કરે. તો એવા બધા નિયમોના એવા પ્રસંગો પણ દાદા હવે જુએ છે. અને કોઈને કારણ કે સમાજની અંદર અને સત્સંગની અંદર એક રીતિ જ છે કે કંઈક સારો માઠો પ્રસંગ બની ગયો ને તો સર્વત્ર એનો પ્રચાર પ્રસાર થઈ જ જાય, એ બીબીસી ઉપર આવી જ જાય કે જોયું સાંભળ્યું જો આ આવું બન્યું. એવી રીતે દાદાના દરબારની અંદર કદાચ દાદા ખાચર 24 કલાક મહારાજને સાનિધ્યમાં સેવામાં હાજર હજુર ન હોય, પરંતુ એના દરબારની અંદર કોઈક સંતનું કંઈક વિશિષ્ટ નિયમ વ્રત ટેક અથવા તો કોઈથી કંઈક ભૂલ થઈ હોય કોઈનાથી, તો એ નાના મોટા બધા પ્રસંગો એના દરબારની અંદર તો મહારાજ રહે છે એટલે બને આવે અને એ સાંભળે છે અને સ્વીકારે છે. શું મહારાજની પ્રાપ્તિ માટે આવા ઉત્તમ સાધનો સંતો કરે છે, તો એ પ્રકારના નિયમો પણ સાંભળે. સ્વામિનારાયણ ભગવાને સંતોને આજ્ઞા કરેલી કે ભાઈ તમારે અત્યારે બહુ ઉપાધિ છે અને જે ભેખ એટલે કે બાવાઓ તમને મારે છે, ત્રાસ આપે છે, તો હમણાં થોડાક સમય માટે મુખેથી સ્વામિનારાયણ શબ્દ ન બોલવો. આપણે સ્વામિનારાયણ બોલીએ ને છીક આવે ને સ્વામિનારાયણ, પાણી પીવે ને સ્વામિનારાયણ, કોઈને બગાસો આવે ને આમ ચપટી વગર એમ ન કરાય, ભાઈ સ્વામિનારાયણ બોલ ને. પણ એવી રીતે દરેક ક્રિયાની અંદર સ્વામિનારાયણ બોલવું એ જે એક સહજ ટેવ ભળી ગયેલી, હવે એ બોલ્યા વગર કેવી રીતે ચાલે. પરંતુ મહારાજે આજ્ઞા કરી કે તમને આ બાવાઓ મારે છે, હેરાન કરે છે, તો શરીરે કરીને તો મહારાજે પરમહંસની દીક્ષા આપી દીધી એટલે કે સાધુને જે શીખા એટલે કે ચોટલી અને સૂત્ર એટલે કે જનોઈ, શિખા સૂત્રનો તો ત્યાગ કરાવ્યો, પરંતુ શિખા સૂત્રનો ત્યાગ કર્યા પછી પણ સંતોના મુખથી સ્વામિનારાયણ શબ્દ સાંભળાય એટલે કે સ્વામિનારાયણનો મૂંડિયો લાગે અને પછી એને મારે. આવું કરતા હતા એટલા માટે સ્વામિનારાયણ ભગવાને સંતોને આજ્ઞા કરી કે હમણાં વિપરીત દેશ કાળ છે, કઠણ કાળ વર્તે છે, એટલા માટે તમે ગામડે ગામડે ફરો ને જે કંઈ કરો એમાં મુખે કરીને સ્વામિનારાયણ શબ્દ ન બોલવો. મનમાં વજન કરો એનો કંઈ વાંધો નથી. એક સાધુ વિચરણ કરતા કરતા એક ધર્મશાળાની ઉતર્યા છે અને એ જ જગ્યાએ કેટલાક બાવાઓ આવીને પણ ઉતર્યા. મહારાજની આજ્ઞા છે એટલા માટે મૂઢે મુખેથી તો સ્વામિનારાયણ એવો શબ્દ બોલતા નથી, પણ એ સાધુ સૂતા છે અને એને છીક આવી અને એનાથી સ્વામિનારાયણ શબ્દ બોલાઈ ગયો અને બાજુમાં જે બાવાઓ સૂતા હતા ને એને થયું કે આ તો આપણી જાત ભાઈ છે,
એમ કરીને સુવા દીધો. પણ સ્વામિનારાયણ જાણ્યો અને પછી એમને જે માર માર્યો છે, એટલો બધો માર માર્યો ને કે ઢોરને પણ કોઈ એવી રીતે ન મારે, એટલા માટે કોઈ વધારે જ્યારે મારે ને ત્યારે એને ઢોર માર એવો એક રૂઢ પ્રયોગ બની ગયો છે. એવી રીતે સંતને લોહી લોહાણ કરી દીધા. હવે સંત શું કરે? આ તો એની ભૂલ થઈ ગઈ છે અને થોડાક સમય પછી ગઢડા આવવાનું થયું, પરંતુ એના શરીર ઉપર જે માર માર્યો હોય ને એના જે બધી નિશાનીઓ પડી ગઈ હોય ને એ હજી દૂર થઈ નથી. મહારાજ પોતે ગઢડામાં વિરાજમાન છે અને પેલા સંત આવ્યા, ભગવાનને આમ દંડવત કરતા હતા. એને બહુ સાવચેતીથી પોતાના શરીર ઉપર ઓઢેલું જે ગાતર્યું છે ને, શરીરનો કોઈ પણ ભાગ ન દેખાય એવી રીતે ઢાંકેલો છે. પણ દંડવત કરતા હોય ને ત્યારે ગાતર્યું ઊંચે નીચે સરકી પડે ને, એમાં એનો શરીરનો ભાગ થોડો ખુલ્લો થઈ ગયો અને આ સાથે જે લાકડીઓ મારેલી ને એની છોળો ઉઠી ગયેલી. નદીની અંદર પૂર તરંગ આવે ને એવી રીતે શરીર ઉપર જે બધા માર મારેલા ને એના બધા ભાગ દેખાતા. મહારાજે એના ઉપર દ્રષ્ટિ કરી જોયું અને મહારાજને મનમાં થયું કે આવું કેમ થયું, સાધુરામ શું થયું? આ સાધુએ નિષ્કપટ ભાવે મહારાજને કહ્યું, મહારાજ મારા મુખમાંથી આવી રીતે શબ્દ નીકળી ગયો, કારણ કે મારા જીવોમાં તમે ગરી ગયેલા છો તો એવું કેવી રીતે નીકળે, અને એને કારણે આવું થયું છે. મહારાજે જાણ્યું કે મારા સંતોને હું એના જીવમાં કેટલો દ્રઢ પેસી ગયો છું, જાગ્રત સ્વપ્ન સુસુપ્તિમાં કોઈ ગમે તેવું અપમાન કરે મારે આવું સહન કરવું પડે, પણ મારા સિવાય એનાથી રહેવાતું નથી. પછી તો ભગવાને દ્રષ્ટિ કરી અને બીજી જે ભેખની ઉપાધિ હતી એ દૂર થઈ. પણ આવા બધા જે પ્રસંગો છે ને એ દાદાના દરબારમાં બને છે. એક સંત ઉત્તર હિન્દુસ્તાનમાંથી આવેલા અને સાધુ થઈ ગયેલા, હજી એને ગુજરાતી બોલતા પણ બરાબર આવડતું નથી. મહારાજની આજ્ઞાથી ગામડે ગામડે વિચરણ કરી અને બે ચાર મહિના થાય મહારાજના દર્શન કરવા આવવાની કંઈક છુટ્ટી હોય અને આવતા હતા. કારિયાણીથી ગઢડા આવવાનું એને થયું નજીક જ છે અને સવારથી ચાલવાનું શરૂ કર્યું. પણ એ ઉનાળાનો ધોમ તાપ અને કશું ખાવા પીવાનું મળેલું નહીં અને શરીરથી ચાલી શકાય એવું રહ્યું નહીં, એટલે રસ્તામાં એક ઝાડ આવ્યું તો ઝાડને નીચે કે થોડી વાર વિશ્રામ કરું, આ બે કલાક તાપ છે તે દરમિયાન મેં બેસી ભજન કરું ને પાછો સાંજ સુધીમાં હું પહોંચી જઈશ. અને ઝાડ નીચે આરામ વિશ્રામ માટે બેઠા, એ ઝાડ આંબલીનું હતું. આંબલી ઉપર જે ફળ લાગે ને કાતરા કહેવાય. એ કાતરા એવું ફળ છે કે તમે નામ બોલો ને તરત મોઢામાં પાણી આવે. કોઈ પણ વ્યક્તિ બોલે પાંચ વાર બોલે ને કાતરા તો પતી ગયેલો, તમારે ગળું સુકાય જ નહીં. હે તો એ કાતરા જોઈ અને જોઈને નહીં પણ એ કાતરો ઉપરથી ભગવાન નીચેથી વળી નીચે પડ્યો. નીચે પડ્યો તો એનો જે એક આંબલીઓ પાકી ગયેલો આ કાતરો હતો, તો એમાંથી એક આંબલીઓ લઈને જેમ મુખવાસ તરીકે ખાઈએ ને સોપારીનો ટુકડો, એવી રીતે સંતે મોઢામાં આમ આંબલીઓ મૂક્યો. જેવો આંબલીઓ મોઢામાં મૂક્યો અને એને સહજ સ્મૃતિ થઈ કે મહારાજની આજ્ઞા છે કે કંઈક એક વાર જમ્યા પછી બીજી વાર કંઈ જમવું નહીં અને પડી વસ્તુ કોઈની લેવી નહીં. આ નિયમ આપેલો છે કચ્છભુજની અંદર મહારાજે નિયમ આપેલો, એટલે આ વસ્તુ મારાથી લેવી ગઈ. તો આંબલીઓ મોઢામાં મૂક્યો અને બીજી સેકન્ડે થૂકી નાખ્યો, મોઢામાંથી બારે કાઢી નાખ્યો. આંબલીઓ એવો પદાર્થ કહેવાય જેમ સોપારીનો ટુકડો હોય ને, તમે મોઢામાં મૂકો અને એ કંઈ સત્યનારાયણના શીરા અથવા તો તમારા આઈસ્ક્રીમની જેમ ઓગળી ન જાય. બરાબર ને? રોબિન્સ નો તમારે આવે ને મોઢા મૂકો ને તરત હે વિક્ટોરિયા, તો એવો કે જે આવે ને મોઢામાં મૂકે ને તરત ઓગળી જાય ને એવું ન બને, કારણ કે એને તો ઘણી વાર સુધી પલળે ચાવે અને પછી જેના કડક દાંત હોય ને તો એનાથી ભાંગે, નહીતર દાંત ભાંગે. આંબલીઓનો તૂટે ને તો દાંત તૂટે. પણ સાધુએ તરત આંબલીઓ થૂકી નાખ્યો અને એ સાધુ ગઢડામાં દાદાના દરબારમાં પહોંચે છે. અને એ સમયે મહારાજની નિત્ય દંડવત કરતા એક બે પાંચ પંદર દંડવત પ્રણામ કરે છે. એ સમયે મહારાજ કહે છે કે શું હવે રાખો? તો કે મહારાજ મારો અપરાધ થઈ ગયો, મારી ભૂલ થઈ ગઈ છે, મારાથી એક આપણી આજ્ઞા લોપાય છે. શ્રીજી મહારાજ કે તમે આ દંડવત કર્યા ને એમાં આવી ગયું? તો કે ના મહારાજ, મારાથી અપરાધ થઈ ગયો, મને માફ કરો. એટલે મહારાજે જાણ્યું કે પંચવર્તમાન સંબંધી કદાચ કંઈક મોટું વર્તમાન લોપાયું હશે. આટલા બધા ગદગદ કંઠે થઈને પ્રાર્થના કરે છે ને આવી પ્રાયશ્ચિતની વાત કરે છે. સંતોને મહારાજે સાઈડમાં મોકલી દીધા. મહારાજ અને પેલા સંત બે જ રહ્યા. મહારાજ કે બોલો શું વાત છે? કે મહારાજ મને માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ, તમારું વર્તમાન લોપાયું છે. મહારાજ કે જે હોય કો શું છે? ત્યારે એ વાત કરે છે કે મહારાજ એક આંબલીઓ મારા મોઢામાં મૂકી ગયો, તમારી આજ્ઞા નથી અને આવું રીતે થયું તો મને માફ કરો.
શ્રીજી મહારાજે જાણ્યું કે આમાં કોઈ પંચવર્તમાન લોપ્યા નથી કે નાની મોટી કોઈ આજ્ઞા પણ લોપી નથી, આ તો એક સહજ રીતે નિયમ આપ્યો છે કે ભાઈ આવું ન કરવું, અને એમાં કોઈક વાર જાણે અજાણે થાય તો એ માણસ માત્ર ભૂલને પાત્ર, પણ એના અંતરની અંદર ભગવાનને પ્રસન્ન કરવાની જે તાલાવેલી છે ને એ જોઈ મહારાજ કહે છે કે આનું કોઈ પ્રાયશ્ચિત્ત જ ન હોય, તમને જે પસ્તાવો થયો ને એ જ પ્રાયશ્ચિત છે, આનું નવું કોઈ પ્રાયશ્ચિત કરવાની વ્રત એકટાણા ધારણા પારણા કે ચાંદ્રાને કશું આમાં કરવાનું હોય નહીં, તમને જે પસ્તાવો થયો છે ને એ જ પ્રાયશ્ચિત છે, સંકલ્પ સત્ય ઉપવાસરે તે તો કરે છે જાણી મને પાસરે, મારા સંતો કેવા છે એ ગમે ત્યાં જાય એને ખોટો સંકલ્પ શુદ્ધા થયો હોય ને તો જાણે હું સાક્ષાત એની હાજર હજુર હોઉં એવું મને જાણીને આવી રીતે વર્તી રહ્યા છે, આવા એક નહીં 500 પરમહંસોના પ્રસંગો નિત્ય નવા દાદાના દરબારની અંદર બની રહ્યા છે, દાદો આ બધું જુએ છે સાંભળે છે અને સમજે છે, એટલે દાદાના મનની અંદર પણ હવે નિરક્ષીરનો વિવેક બધો જ આવી ગયો છે, અને દાદાની ઉંમર થઈ રહી છે એ સમયને વિશે એકવાર વડોદરાના જે દિવાન કહેવાય ગાયકવાડ સરકારના દિવાન બાલ ગંગાધર શાસ્ત્રી એ વળી ભાવનગરથી પાછા ફરતા ગઢપુર આવવાના આવે છે અને એને રાજવી તરફથી આમંત્રણ મળે છે અને એને પણ ઈચ્છા થઈ કે સ્વામિનારાયણ આ દરબારમાં વિરાજમાન છે, સ્વામિનારાયણ કોણ છે, હું એમના ક્યારેય મળ્યો નથી તો લોકો કહે છે કે ભગવાન છે, ચાલો ને આપણને એના દર્શન થશે, દાદાના દરબારની અંદર આવા મોટા એક દિવાનની જ્યારે પધરામણી થઈ રહી છે ને ત્યારે લોકોને એક ડર હતો કે આ બધા જે સરકારો હતા ને બધા રાજવીઓ એ લોકો તો બહુ સારા હતા, પણ એ બધાના જે કારભારીઓ ને છે કચ્છ ભુજથી માંડીને જગજીવન દિવાનથી લઈને બધા જ નાગર બુદ્ધિના સાગર, પણ ભગવાન જાણે શું કોણ જાણે કેમ ભગવાનની સાથે એમને બનતું નહોતું, એની બુદ્ધિ એ માર્ગે ચાલતી નહોતી, રાજવહીવટની અંદર બહુ કુશળ હતા, ચતુર પ્રવીણ હતા, પણ ભગવાનને ઓળખવામાં ભગવાનને પામવામાં ભગવાનને સમજવામાં સાધુ સંતોના દર્શન કરવામાં એની બુદ્ધિ દૂર રાખતી અને રહેતી, એટલે એક ઝીણા પ્રકારનો દ્વેષ પણ કરતા હતા, અને જ્યાં એવો લાગ આવે ને ત્યાં તો એવી રીતે સ્વામિનારાયણ કે સંતોને દૂર કરવા એવું બધું પણ ઘણું બધું યુક્તિ પ્રયુક્તિથી કરતા કરાવતા હતા, એટલે આ વડોદરા સરકારના દિવાન એ તો બહુ મોટા દિવાન કહેવાય, એ વખતે બધા નાના મોટા રજવાડાઓની અંદર ગાયકવાડ સરકારનું રાજ એટલે સૌથી મોટું રાજ હતું, એનો દિવાન આવે છે તો એની ખૂબ સારી સ્વાગત અને સરભરા ને એવું કરવું, દાદા ખાચરી બધું જ કરે છે, દરબારની અંદર લાવે છે, એટલું જ નહીં પણ જેમ કોઈ માણસ મંદિરમાં આવતો હોય અને આપણે ભાષામાં કહીએ ને પીઆર વાળો પબ્લિક રિલેશન સારી રીતે એમ બધું એને સમજાવે ને એમ દાદા આખો દરબાર ગઢ દરબારની અંદર રહેવાવાળા સ્વામિનારાયણ ભગવાન અને એ સંતો પરમહંસો એની બધી ક્રિયાઓ એનું જે વાણી વર્તન એ બધી વાતો દાદા ખૂબ સૂક્ષ્મ રીતે સમજાવે છે, અને લોકોને તો મનમાં એવું હતું કે આને ખાલી આપણે કહેવું નહીં આ ભગવાન છે, કારણ કે ભગવાન શબ્દથી આ લોકો ભડકે છે એટલે જ દૂર રહે છે, પણ દાદાએ તો એને ભગવાન છે ને એવી બધી બહુ સુંદર વાત કરી, પરંતુ દાદાની કહેવાની જે રીત રસમ અને એનો વાણી વિવેક છે ને ગંગાધર શાસ્ત્રીને એટલો બધો સ્પર્શી ગયો કે એ દાદાની સામે ને સામે જોઈ રહે, અને પછી મહારાજના જ્યારે દર્શન કરે ને ત્યારે તેને મનને થયું કે જેનો સંગ કરવાથી માણસના અંતરની અંદર આટલી બધી શુદ્ધિ ને વૃદ્ધિ થઈ છે તો એના ભગવાન કેવા હશે, અને મહારાજના અક્ષર ઓરડીમાં દર્શન કરાવે છે, ગંગાધર શાસ્ત્રી બહુ રાજી થાય અત્યંત ગુણ લઈને જાય છે, આ પ્રસંગ અહીંયા એટલે કીધો છે કે આગળ આનો એક પ્રસંગનો સંબંધ આવશે, બાલ ગંગાધર શાસ્ત્રી આવી રીતે ગયો ને ત્યારે બીજા બધા દરબારોમાં ખાસ તો જીવા ખાચરના મનની અંદર એવું હતું કે કોઈએ ભગવાનની વાત ન કરવી, પરંતુ દાદાએ તો બધી સ્પષ્ટ વાત કરી અને પેલા તો ગુણ લઈને ગયા એટલે જીવા ખાચરને જરા બધું બહુ સારું લાગ્યું નથી, આમ તો એવું કહેવાય છે કે જે દિવસથી એભલ બાપુ ચિત્તાની અંદર અગ્નિની અંદર બળાને એ દિવસથી જીવા ખાચર હવે ચિંતામાં બળી રહ્યા છે, પેલા બળી ગયા છે અને આ બળી રહ્યા છે, કારણ કે મહારાજ દાદાનું વધારે રાખે છે, દાદાના દરબારમાં વધારે રહે છે, અને દાદો દાદો એવો શબ્દ કહેતા મહારાજનો કંઠ સુકાતો નથી, એટલે કે વારે વારે દાદો દાદો બોલે છે પણ દાદાને શ્રીજીનો હાથ અને સાથ છે, એક વાર એવું બને છે કે ગઢડાની બાજુમાં જ એક માંડવધાર કરીને ગામ છે, આજે છે એ માંડવધારની અંદર બે ભરવાડો હતા જેઠો અને મેરામણ, એ પણ શ્રીજી મહારાજના પૂર્વજન્મના કોઈ અત્યંત દ્વેષી હતા,
ભગવાન સાથે એને વેર હતું, કૌંસને જેમ કૃષ્ણની સાથે હતું એવું જ આ જેઠો અને મેરામણ ગોવાળિયાને પણ ભગવાનની સાથે એવું વેર હતું. દાદા ખાચરની ઘણી બધી જમીન માંડવધારની અંદર હતી. એ જમીનની અંદર જે કંઈ પાક વાવ્યો હોય, વાવ્યા પછી એને નીંદે, એને સાચવે, મોટો થાય અને પાક લણવા ઉતારવા યોગ્ય થાય ને ત્યારે જેઠો અને મેરામણ ત્યાં પહોંચી અને એ પાક ઉપાડી જાય, લઈ જાય. આવું વારે વારે બનતું હતું. એને માટે જે કંઈ પ્રયત્નો થતા એ કરતા હતા. પછી મહારાજે જાણ્યું કે થોડાક સમય ભલે આપણે એને શું કહેવાય કંઈક બહુ ડારો ન દીધો, કારણ હવે આવું વારે વારે થાય એ તો સારું નહીં. પછી શ્રીજી મહારાજે બાપુ જીવા ખાચરને બોલાવ્યા, કારણ કે મોટી ડેલીના ધણી કહેવાય, અને એને પોતાને પણ આવું કંઈક હોય, પાંચ જણા એને પૂછે ને પટલાઈ કરવાની હોય તો એને આમ સારું લાગે. એટલે સ્વામિનારાયણ ભગવાને જીવા ખાચરને બોલાવ્યાને કહ્યું કે બાપુ, આ જેઠોને મેરામણ આપણને વારે વારે હેરાન કરે છે અને દાદાના બધોય અનાજ ઉપાડી જાય છે, તો આપણે શું કરવું જોઈએ? ત્યારે જીવા ખાચર સ્વામિનારાયણ ભગવાનને સલાહ આપે છે કે મહારાજ, મારું માનો તો તમારે ગઢડું છોડીને ચાલ્યા જવું જોઈએ, કારણ કે જેઠો અને મેરામણ એવા બાહુકા બળિયા આ બે ગોવાળિયા છે અને એની સામે એટલો બધો ભરવાડોનો સાથ ને સહકાર છે કે એની સામે આપણે જો લડાઈ કરીશું ને તો આપણે જીતીશું નહીં, અને પછી એકવાર જો વેર એની આરે કરીશું તો વેરથી વેર નહીં સમે, અને પછી તો એક ખાલી અત્યારે તો આ પ્રમાણે શું કહેવાય ત્યાંની માંડવધારની જમીન ઉપર જ કબજો મેળવે છે, પણ પછી તો એ ગઢડાની અને ઉગાય મેળીની જે જગ્યા છે ને ત્યાં પણ પહોંચશે. એટલે તમે જો મારું માનો ને તો એની સાથે બાત ભીડવા જેવું નહીં. મહારાજ કે એમ? ઓકે હા. મહારાજ કે ચાલો તો અમે ગઢડા છોડીને નીકળી જઈએ. એટલે મહારાજે પછી એક ગાડું મંગાવ્યું, બળદ ગાડું. મહારાજ એમાં બેઠા અને જીવા ખાચરને થયું કે હાશ જાય તો હવે સારું, અને મહારાજ ગઢડામાંથી નીકળ્યા ગાડામાં બેસીને. હવે ગઢડાથી આ ગઢડું છે માનો કે મિડલમાં, અને આ બાજુ જઈએ ને તો માંડવધાર આવે, અને આ બાજુ જઈએ ને તો ઉગામેડી, નિંગાળાનું ઉગામેડી ને સારંગપુરનો એ રસ્તો, એટલે બે ઓપોઝિટ દિશા, જુદી જુદી દિશા થાય. શ્રીજી મહારાજે આવી રીતે માંડવધાર જવા માટે, એટલે શું કહેવાય, ગઢડાથી નીકળી જવાનું જીવા ખાચરે સલાહ આપી ને, એટલે ઉગામેડીના રસ્તે મહારાજ ચાલતા થયા. એટલે બાપુને થયું કે હવે સ્વામિનારાયણ અહીંથી જાય છે. મહારાજ ગામની બહાર આગળ છે ઉગામેડી સુધી ગયા, અને ત્યાં છે ને અબાઉટ ટન ત્યાંથી મહારાજે માંડવધારનો રસ્તો લીધો, અને માંડવધાર આગળ જઈ અને જેઠા અને મેરામણનું જે ફળિયું હોય ને એનું ઘર ત્યાં આગળ જઈ, અને મહારાજે જે ગાડામાં બેઠા ને ગાડાનો ઊંટડો એટલે આગળનો ભાગ, ગાડાને ઊભું રાખવા માટે આગળનો ભાગ, તમારે મોટા વાળા ટેલર હોય છે ને એની આગળનો ભાગ જ્યારે કાઢી લે ને ત્યારે બે પેલા લોખંડના જેકથી ઊભું રહે ને, એટલે ગાડાનો આગળનો ભાગ ઊંટડો એટલે કે જેક. મહારાજે જઈને ગાડું એવી રીતે ત્યાં પછાડ્યું ને એના ફળિયાની અંદર, તો જાણે હજારો તોપોનો અવાજ થયો ને, એવો જબરજસ્ત અવાજ થયો. જેઠોનો મેરામણ તો મુઠ્ઠી વાળીને ભાગ્યા, અને ગામના બધા પણ ભાગ્યા. અને એ સમયે એમના જે બૈરાઓ હતા એ આવી ખોળો પાથરી પંચાંગ પ્રણામ કરી મહારાજને કહે છે કે મહારાજ અમને માફ કરો, અને આજથી અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે હવે અમે આવું કર્મ નહીં કરીએ. આજે પણ ભરવાડ કોમની અંદર 100એ 100% રાજ ભરવાડનનું, એટલે એની પત્નીનું કહેવાય. આજે પણ સમાજની અંદર બધે હોય જ છે, પરંતુ ભરવાડ કોમની અંદર તો, ભરવાડ કોમની અંદર તો 100એ 100% સંપૂર્ણ શાસન એ લોકોનું જ છે. ભગવાન કૃષ્ણના આશીર્વાદ જે ગણો કે જે ગણો એ, હે ભગવાન કૃષ્ણે જે દિવસથી ચાલુ કર્યું ને એ દિવસથી પણ ગણો તો એનું સંપૂર્ણ શાસન કહેવાય. એટલે બાઈઓએ જ્યારે ખોળો પાથરી ભગવાનની પાસે માફી માગી અને આવી રીતે વચન આપ્યું, એટલે મહારાજે કહ્યું બહુ સારું. હવે બને છે એવું કે શ્રીજી મહારાજ દાદાના દરબારની અંદર નિત્ય નિત્ય નવતમ લીલા, નાના મોટા ઉત્સવો થાય. આપણે શિયાળાનો સમય આવે ને, મહારાજ લક્ષ્મીવાડીએ જાય, અને લક્ષ્મીવાડીની અંદર સિદ્ધાનંદ સ્વામી અને સચ્ચિદાનંદ સ્વામી દાદાનો આખી જે વાડી એ સંભાળી રહ્યા છે. ત્યાં જુદી જુદી પ્રકારના બકાલુ એટલે કે શાકભાજી વાવે, શેરડી વાવે, મૂળા ગાજર બોર, કાર્તિક આવ્યો શુશું લાવ્યો, મૂળા ગાજર બોર લાવ્યો, એવી રીતે કાર્તિક મહિનો આવે. અને શ્રીજી મહારાજ સાંજના સમયે ઘોડીએ અસવાર થઈ અને દાદાને સાથે લઈ અને લક્ષ્મીવાડીએ જાય, અને ત્યાં નિત્ય નવતમ આવી લીલાઓ કરે. કોઈક વાર મહારાજ છે ને વાડીમાંથી તાજા મૂળા હોય ખેંચાવે, અને સિદ્ધાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામીને પણ મહારાજને સંતો ભક્તોને જમાડવાનો એવો ઉત્સાહ અને ઉત્સવ.
જે દરરોજ આવા નિત્ય નવા નવા ઉત્સવ થાય. કોઈક વાર મહારાજ વાડીમાંથી તાજા મૂળા મંગાવે અને એની સાથે તલ મૂળા હોય ને એને મીઠું, સામાન્ય રીતે મૂળો હોય ને મીઠાવાળો કરીને ખાય ને તો જરા ફરસો સારો લાગે, પણ એની સાથે શ્રીજી મહારાજનું આ કોમ્બિનેશન છે. મહારાજ છે ને તલ પણ આપે, તલ મીઠું ને મૂળો. તો એવું લખે છે સિદ્ધાંતભાઈ, એક વાર બે ગાડા ભરીને તલ વપરાઈ ગયા. સામાન્ય રીતે મીઠું તો કેટલું લઈએ, એવી રીતે તલ પણ થોડા થોડા આપતા હોય ને હાથમાં, તો બે ગાડા ભરીને આવી રીતે વપરાઈ ગયા. અને એકવાર તો 3 મહિના સુધી સતત દરરોજ મહારાજ લક્ષ્મીવાડીએ જાય અને ત્યાં આગળ આવી રીતે ઉત્સવ થાય. સિદ્ધાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી શેરડી કાપી એને માંદળિયા કરીને લાવે, મહારાજ બધાને ખોબે ખોબે પ્રસાદ આપે. એક વાર મહારાજને દર્શન કરાવવું હતું કે જે સંતો આપણને દરરોજ પ્રસાદ જમાડે છે ને એ વાડીના ધણી, જે વાડી સાચવે છે, એ ડિપાર્ટમેન્ટના હેડ, જેમ રસોડા ડિપાર્ટમેન્ટના હેડ અહીંયા ની ભરતભાઈની બધા સેવા કરે છે, એવી રીતે એ સિદ્ધાનંદ સ્વામીને, સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે બોલાવીને કે લો પ્રસાદી. અને પછી એ સમયે મહારાજ કહે છે કે છેલ્લા આપણા 3 મહિનાથી આ ઉત્સવ ચાલે છે, કોઈએ શેરડી ન ખાધી એવા કોઈ સભામાં હોય તો ઊભા થાવ. એ સમયે સિદ્ધાનંદ સ્વામી ને સચ્ચિદાનંદ સ્વામી ઊભા થાય છે કે મહારાજ અમે 3 મહિનાથી અહીંયા રહીએ છીએ પણ અમે કોઈ દિવસ શેરડી ખાધી નથી, ખાવી નહીં અને ખવડાવવી એ પણ એક અદ્ભુત ભક્તિ છે, એ પણ એક અદ્ભુત સાધના છે. તો આવા બધા પ્રસંગો પણ જોવે છે. મહારાજ એમને સાથે રાખે. એકવાર 1 મહિના સુધી શ્રીજી મહારાજ ગઢડાથી નીકળી અને માંડવધારની આગળ એક સહસ્ર ધરો છે, ખળખળીએ તો ખેલ રજાવ્યા નારાયણ ધરામાં નાય રે, અઢીતે ગાવમાં ઉન્મત ગંગા ઉગમણા નિર્વે રે, મારા કેસર ભીના કાન ઉભા ગંગાજીને તીર. પ્રેમાનંદ સ્વામીએ જે બનાવેલું છે એ સહસ્ર ધરાનું આ કીર્તન છે. તો મહારાજ ત્યાં સ્નાન કરવા જતા હતા. 1 મહિના સુધી દરરોજ મહારાજ સ્નાન કરવા ગયા અને મુક્તાનંદ સ્વામી અને દાદા ખાચરને સહસ્ર ધરે ખરેખર જવા જેવું છે. ગઢડાથી 2-2.5 કિલોમીટર જેટલું, એટલું ને 4 કિલોમીટર ગઢડાથી દૂર છે. પૂર્વ દિશામાં ગઢડાથી આપણે ગોંડલ તરફ જઈએ એ રસ્તા ઉપર જ આગળ આવે છે માંડવધારથી આગળ. મહારાજે ત્યાં આગળ હજારો વાર સ્નાન કરેલું છે અને એ નદીનું મહિમા ગેલા ગંગા નદી કરતાં પણ વધારે કહેલો છે, એવું બહુ જ મહાપવિત્ર સ્થાન છે. 1 મહિના સુધી શ્રીજી મહારાજ દરરોજ ત્યાં આગળ જાય અને દાદા ખાચર ગાડું ચલાવે, દાદા ખાચર પોતે ગાડું ચલાવે, મહારાજ અને મુક્તાનંદ સ્વામી ગાડામાં બેઠા હોય અને દાદાને આવી રીતે અપાર સુખ આપી અને મહારાજ એવી રીતે દાદાને આ પ્રમાણે લાડ લડાવી રહ્યા છે. દાદા ખાચરના નાના મોટા બધા જ પ્રસંગોની અંદર મહારાજનો હાથ અને સાથ હોય. આપણે એક પ્રસંગ અહીંયા ઓલું નહોતું એટલે કહ્યું નહોતો, પણ એ લોકોને તો પછી મહારાજનું એવું ઘેલું લાગેલું કે મહારાજ ગઢડાથી જ્યારે બીજે જાય ને તો પાણી પણ ન પીવે, ખાવાની તો પછી વાત જ કહું શું હોય. એટલે પછી મહારાજે વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવેલી અને કહેલું કે જ્યારે અમે અહીંયા ન હોઈએ ને ત્યારે એના દર્શન કરી અને તમારે જમી લેવું અને તમારે અત્યંત જ્યારે ઈચ્છા થાય ત્યારે એ મૂર્તિ તમારી સાથે વાત પણ કરશે, તમારો થાળ પણ જમશે અને તમે જે કંઈ પૂછો ને તો એના જવાબ પણ આવશે. હવે તો દાદો મહારાજનો એવો લાડીલો થઈ ગયો છે ને કે મહારાજના મોઢામાંથી દાદાનું નામ સુકાતું જ નથી. એકવાર વહેલી સવારનો પોર છે ને દાદા હજામત કરવા બેઠા છે, સેવિંગ દાઢી કરી રહ્યા છે અને એ સમયને વિશે શ્રીજી મહારાજે અક્ષર ઉરડીમાંથી ભૂબ મારી દાદા, તો દાદાએ આ અવાજ સાંભળ્યો અને તરત જ અર્ધી હજામતે એક બાજુ આમ દાઢીમાં સાબુ ચોપડેલો અને થોડુંક હજામતનું કામ કર્મ શરૂ કર્યું હોય એવા ઓલે દાદા ખાચર ગમે તેમ તો રાજવી કહેવાય અને રાજની રીત છે ને એ જુદી હોય, એને ન આવી રાજકુળની રીત. રાણીને દાસી બે ભેગા રહેતા રહે અને જમતા કરીને ખાત બંને સાથે રહેતા હોય ને, જેવી રીતે રાણી જમે ને એવી રીતે દાસી જમતી હોય ને, પણ એ દાસીને જમતા આવડે, રાજકુળની રીત ન આવડે. રાજ કેવી રીતે ચલાવવું અને રાજાના કુંવરને ઉછેર સંસ્કાર કેવી રીતે આપવા એ દાસીને કંઈ ન આવડે. તો એવી રીતે રાજકુંવરની અમુક રીતો હોય. રાજકોટની અંદર તો એક ફક્ત રાજકુમાર માટેની કોલેજ હજી પણ છે, રાજકુમાર કોલેજ. એ કોલેજની અંદર ફક્ત રાજાના કુંવરને જ એડમિશન મળતું, બીજો ગમે તેવો બુદ્ધિશાળી કે હોશિયાર હોય ને તોય નહીં. તો એની આખી એક રીત રસમ જુદી હોય. તો દાદા પણ રાજવી કુંવર કહેવાય ને, અને મહારાજે એવી રીતે અડધી હજામતે બોલાવ્યા ને તરત જ ત્યાં ગયા અને દાદા હાથ જોડીને ઉભા રહ્યા. મહારાજે કહ્યું શું કરતા હતા? મહારાજ હજામત કરતો હતો. એટલે મહારાજે જોયું કે એવું કંઈ ઇમરજન્સી કે અર્જન્ટ કામ નથી એટલે કહ્યું કે પછી આવો.
અને તરત દાદા ખાચર તો કઈ એવું નતું કે મને બોલાવ્યો તો બોલો હવે ફરી મને ક્યાં વળી બોલાવવા, એવા કશું હતું નહીં. એટલે દાદા ખાચર સરળ સહજ સ્વભાવે સરળ રીતે પાછા ફર્યા. પણ કેટલાક ભાયાતો જે ત્યાં આગળ આવ્યા હોય ને બેઠા હોય ને, એ લોકો કે દાદા તારા દરબારમાં ભગવાન રહે, અને એ ભગવાનની પાસે આવા વરવા વેશે આવા વિચિત્ર વેશે કંઈ જવાતું હશે? જરા એમાં તો કંઈક વિવેક તો રાખવો જોઈએ ને, એમાં તો શરમ આવવી જોઈએ, આવી રીતે ભગવાનની પાસે ન જવાય. ત્યારે દાદા ખાચરના મોઢામાંથી એક વેદ વાક્ય સરી પડે છે. દાદો કહે છે કે શરમ તો ત્યારે આવે જ્યારે સ્વામિનારાયણનું વચન ઉત્થાપાય, આજ્ઞા ન પડે ને ત્યારે શરમ આવે, એની આજ્ઞા પાળવાની અંદર કોઈ દિવસ શરમ હોય નહીં. તો મહારાજની નાની મોટી એક પણ આજ્ઞા દાદા ખાચર ક્યારેય આ પ્રમાણે લોપી નથી. અને એવા દાદા ખાચરને ત્યાં એકવાર એવું બને છે કે આ બધી જે રજવાડી રાજ્યને કારણે એ લોકોએ જે અમુક રાજને રાજ હક તરીકે ભરવાની હોય, જે જમીન હોય એમાંથી આવક આવી હોય ને, એમાંથી 10મો 20મો ભાગ અમુક કે રાજાએ જે રીતે નક્કી કર્યો હોય ને એટલો ભાગ પહેલા એમને આપવાનો હોય, એવી રીતે જેટલી જમીન હોય એનો કર મહેસૂલ તરીકે પણ આપવાનું હોય. અને જો ન અપાયું હોય તો ખેતરમાં એટલે કે જે કંઈ પાક થયો હોય ને એ પાક રાજાની હકુમત આજ્ઞા વગર ખેડૂત પોતાના ઘરમાં લાવી શકે નહીં. ખેતરમાં જે કંઈ પાક્યું હોય તે ગામની ભાગોળે ખળા વાડ હોય, બધાના ખળા હોય, એ ખળાની અંદર એ અનાજનો ઢગલો હોય, અને રાજાના માણસો આવી અને રાજાનો પોતાનો માપ ભાગ પહેલાં લઈ જાય, પછી જેટલો ભાગ વધે ને એટલો જ ખેડૂત પોતાના ઘરમાં લઈ જઈ શકે. હવે દાદાને તો એટલી બધી જમીન હતી, એટલી બધી બધું અનાજ પાકતું હતું, તો જીવા ખાચરને તો આપણે આગળ વાત કરી એ પ્રમાણે ચિત્તાની અંદર બળી જ રહ્યા હતા, ચિંતાની અંદર બળી જ રહ્યા હતા. એને ઈર્ષ્યાગ્નિએ માજા મૂકી, એટલે એને થયું કે દાદાનું આ જે અનાજ છે ને આ વખતે એના ઘરમાં પહોંચવા દેવું નથી. એટલે પછી એને જઈને ભાવનગર નરેશને ફરિયાદ કરી કે દાદાને ત્યાં તો આવી રીતે સ્વામિનારાયણ પડ્યા પાથર્યા રહે છે, અને જે કંઈ અનાજ થાય છે ને એ તમને આપ્યા પહેલા જ ડાયરેક્ટ બધું એના ભંડારની અંદર ભરી દેવામાં આવે છે. ભોળા મનના કાચા કાનના રાજવી એ પણ આના કાન ભંભેરણીથી ભરમાયા, અને ત્યાંથી એમણે એમનું લશ્કર લાઈક પોલીસ વગેરેને મોકલી અને ખળાની અંદર જે અનાજ હોય ને એના ઉપર બંદોબસ્ત કર્યો કે હવે આ અનાજ તમારે ઉપાડવાનું નહીં. આવી રીતે દાદા ખાચરે જાણ્યું કે ભાઈ અહીંયા આગળ પોલીસનો બંદોબસ્ત થયો છે, હરજી ઠક્કર વગેરે જે કારભારી હતા એના દ્વારા જાણી લીધું, તો એવું તો વિશેષ કશું હતું નહીં. પણ આ બધું જ્યારે જાણ્યું ને એટલે પછી મહારાજને ખબર પડી. મહારાજ કે જે માણસો આવ્યા છે ને ચોકી પહેરા માટે એ માણસોને તમે દરરોજ જમાડો, એટલે કે લાંચ રૂશ્વતથી નહીં પણ પ્રેમથી. તો તમે જે દરબારગઢની અંદર જમતા હોય ને તો આ બધા પોલીસોને આમ તો એને જમવાનું કંઈ આપવાનું કંઈ ઓલું હોય નહીં, પરંતુ એ બધાને દરરોજ ઘી ગોળ રોટલા આ તે દરબારગઢની અંદર જે બધાને જમાડે ને એને જમાડવા લાગ્યા. હવે જીવા ખાચર પાછા ચિંતામાં બળવા લાગ્યા કે આ માણસને પ્રેમથી વશ કરી દે. અને પછી તો પોલીસોએ એકવાર દાદાના દરબારની અંદર પગ મૂક્યો ને એ દિવ્ય વાતાવરણ એનું જે આંદોલન છે ને એને અસર કરી ગઈ, એટલે એના મનના બધા પહેલા ફરી ગયા. અને એણે જોયું કે દાદા જેવો તો કોઈ પુરુષ નથી, એના અંતરની અંદર કોઈ કપટ કે કુળ નીતિ રીતિ હોય એવું કંઈ દેખાતું નથી, એની ચાલ એવી દેખાતી નથી, એના હાવભાવ એવા દેખાતા નથી, એની ક્રિયા એવી દેખાતી નથી, વળી એના દરબારની અંદર તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન વિરાજમાન છે, અને આવી રીતે સંતો ભક્તો આવો સત્સંગ કરે છે, આવું દિવ્ય વાતાવરણ તો ક્યાંય જોયું જ નથી. એટલે પોલીસનું સમૂળું પરિવર્તન થઈ ગયું. એ લોકોએ સામેથી કહ્યું કે તમારે જેટલું અનાજ જોતું હોય ને એટલું લઈ જાઓ, આ તો દાદો છે ને ભાઈ, એમાંથી એક કોણ પણ ન લે. તો એ કે અમારે એક પણ દાણો જોતો ને, જ્યારે ભાવનગર નરેશ એટલે કે રાજા તરફથી એનો હકુમત અમને મળશે આજ્ઞા, ત્યારે અમે લેશું, અત્યારે તમે તમારી આજ્ઞા પાળો, અમે પણ આજ્ઞા પાળીએ. પોલીસના મનમાં પ્રશ્ન થાય છે કે આ લોકોને ખોટા અમને અહીં રાખ્યા છે, અને એ લોકોને તો પછી છે ને 2-3 દિવસ પ્રશ્ન થયા, પછી તો દાદાના દરબારની અંદર સંતોનો સમાગમને શ્રીજીના દર્શનથી આનંદ આવવા લાગ્યો. અને એણે સામેથી કહ્યું કે આમાં કંઈક જુદું લાગે છે, અને પછી એને લાગ્યું કે હવે આ પોલીસ પણ ફૂટી ગયા છે. અને થોડાક સમયની અંદર ખરેખર આ ખળા આ જે અનાજ છે ને દાદાના દરબારમાં જશે. આ બાજુ એવું બન્યું કે જે દિવસથી પોલીસે બંદોબસ્ત કર્યો ને એ દિવસથી આજુબાજુના 8-10 ગામોના દરબારોને મહારાજે બોલાવી અને પછી કહ્યું કે આપણે અહીંયા આગળ હમણે એક સપ્તાહ કથા વાર્તાનો યજ્ઞ કરવો છે, એટલે આ દરબારોમાંથી કોઈએ 12 ગામ ગામત્રે જવું નહીં. હે, આ બાજુ સુરા ખાચરથી લઈને આજુબાજુના 10-10 12 ગામના બધા દરબારો
મૂળ તો જીવા ખાચર ને બારગામ ન જવું એટલું જ અગત્યનું છે, કારણ કે પાછા ભાવનગર જાય તો વળી નવું કંઈક ચાવી ભરાવે ને. એટલે મહારાજે બધાને ઓલું કરવા માટે ઘોડી જેમ કુંડાળે નાખે ને એવી રીતે બધાની બંદી કરી કે કોઈએ હમણે ગામત્રે જવું નહીં. તો જીવા બાપુ મનમાં એમ વિચારી રહ્યા, સામે બહુ ઓલું થયું પણ એને ચટપટી ઉપડી, કારણ કે આ બધા પોલીસો બધા હવે તો આના ફેવરમાં આવી ગયા ને. એટલે એક દિવસ મહારાજના દર્શન કરી અને પગે લાગીને કીધું કે મહારાજ જરા એક બહુ અગત્યનું કામ આવ્યું છે, તો જરા એક દિવસ માટે બારગામ જવું પડે એવું છે, કારણ કે પૂછ્યા વગર જાય તો ખોટું દેખાય. શ્રીજી મહારાજ અંતર્યામી છે. અંતર

0: ભગવાન તો અંતર્યામી કહેવાય, એ તો બધું જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી. જીવા ખાચરની ચાલ કઈ બાજુની છે ને એ મહારાજને ખબર હતી. એટલે શ્રીજી મહારાજે સામેથી જીવા ખાચરને કહ્યું, બાપુ તો એમ કરો, જરા ભાવનગર પણ જતા આવજો, ભાવનગર જરા જતા આવજો અને સુસમાચાર છે લેતા આવજો. ત્યારે જીવા ખાચર કહે છે શ્રીજી મહારાજને કે દાદાના ખળા જેને અટકાવ્યા છે ને એને હું જોઈ લઈશ. ત્યારે શ્રીજી મહારાજ કે હું એને જોઈ લઈશ. અને જીવા ખાચરને તો કાપે ને તો લોહી ન નીકળે, હા એવા ઊંડા ઉતરી ગયા. એને થયું કે આ બધું જ જાણે છે, પણ મહારાજની રજા લઈ અને ઉપડ્યા. એને બીજું કોઈ ગામતરું નહોતું, એને ભાવનગર જ જવું હતું. અને ભગવાન એને કહે છે ને તો તમે ભાવનગરે જતા આવજો. અને ભાવનગરની અંદર પહોંચે છે ને વળી બાપુને કહે છે કે બાપુ તમે જે સિપાહીઓને મોકલ્યા ને એને તો નિત્ય ઘી ગોળના સીધા મોકલે છે, અને સિપાહીઓ તો સીધા થઈ ગયા છે, સરળ થઈ ગયા છે, અને હવે ટૂંક સમયની અંદર બધું અનાજ ત્યાં જવાની તૈયારીમાં છે. અને આ પ્રમાણે હવે જો તમે વધારે બંદોબસ્ત નહીં કરો ને તો એ અનાજ અહીંયા પહોંચશે નહીં. બને છે એવું કે ભાવનગર નરેશ કંઈક કામ પ્રસંગે, સોરી, ગંગાધર શાસ્ત્રી જે વડોદરા સરકારનો દીવાન છે ને, બાલ ગંગાધર શાસ્ત્રી, એ ભાવનગર નરેશની પાસે બે ચાર દિવસ પહેલાં જ આવેલા છે. અને બંને કંઈક શાસ્ત્ર ચર્ચ અલા કંઈક રાજકારણની વાતો કરતા છે ને, એની અંદર વાતમાંથી આ વાત નીકળી. અને બાલ ગંગાધર શાસ્ત્રીએ ભાવનગર નરેશને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કહ્યો અને એને કહ્યું કે તમારા રાજ્યની અંદર આવા ભગવાન વિરાજે છે અને આવું દિવ્ય વાતાવરણ, બધું અદભુત મહિમા કયો. એટલે એને કહ્યું ને એટલે વજેસિંહ બાપુને થયું કે મેં આજે કર્યું એ તો ખોટું છે, એવું એને મનમાં તો થયું. અને એની એ જ તજવીજ કરવાની હતી. ત્યાં જ મોટે ડેલીના ધણી જીવા ખાચર ભાવનગર નરેશની ત્યાં આવીને ઉભા રહ્યા અને ફરીથી ભાવનગર નરેશને કાન ભંભેરણી શરૂ કરી. એટલે બાપુએ છે ને એની સામે ઊંચી ઊંચી આંખ કરી કે જીવા ખાચર તમે ભૂલા પડ્યા છો. અને બાપુને થયું કે આમાં તો કંઈક વારવું. અને બરાએ કહ્યું કે તમારા ઘરની અંદર ભગવાન રહે છે ને, જેવી રીતે આપણે ભગવાન કૃષ્ણ યાદવોની ભેગા રહેતા હતા અને ઓળખ્યા ને અભાગ્યા કહેવાય ને, એવી રીતે તમે અભાગ્યા છો ને, તમે ભગવાનને ઓળખતા નથી, એવી બે ત્રણ વાત કરીને એટલે બાપુએ છે ને લખો ને ટોપી ફેરવે એમ પાટલી બદલી. એણે કહ્યું કે મારા બાપુ એટલે કે દરબાર રાજ વજેસિંહ બાપુને કહે છે કે બાપુ હું તો એમ કરો કે દાદાના જે ખળા છે ને એ હવે ઉપાડી લેવાનો તમે મોર છાપ એટલે કે એને સિક્કો મારી આપો, તો હું લઈને એને હકુમતનો સિક્કો મારી આપો, તો હું એ લઈને જાઉં અને કહું કે ભાઈ હવે ખળા ઉપાડી લો. ત્યારે વજેસિંહ બાપુ એને કહે છે કે મૂકો જો રૂકો, રૂકો કહેવાય, રૂકો, એ રૂકો લઈને તો તમારે સાથે નહીં આવે, કોઈ અમારા માણસો જશે. અને અમારા માણસો જશે અને પછી દરબારે પોતાની હયાતીમાં હાજરીમાં જ આ પ્રમાણે સિક્કો મારી અને બે માણસને રવાના કર્યા અને કહ્યું કે જાઓ. આ બાજુ દરબાર વિલા મોઢે પાછા આવે છે, અહીંયા આગળ આવે છે અને જોયું તો આવી રીતે ભલા બે માણસો આવી અને દાદાના દરબારની અંદર આ પ્રમાણે ખળા ઉપાડવાની આજ્ઞા કરે છે. હવે આ જે આખો પ્રસંગ, આ લગભગ 6 કે 8 મહિના દરમિયાનમાં ખળા રોકાયા, તે દરમિયાનમાં એટલે એના થોડાક સમય પહેલાં જ આખો એક અખાત્રીજનો દિવસ આવે છે. સામાન્ય રીતે જોઈએ તો વર્ષના વેલા દિવસમાં અખાત્રીજ એને વેલા તરીકે ગણાય છે, પણ એમાં કોઈ મોટો વિશિષ્ટ ઉત્સવ નથી હોતો. સ્વામિનારાયણ ભગવાને દાદાનું મન કેવું છે, દાદાના દરબારમાં અમે રહીએ છીએ એનું અમારા પ્રત્યેનું સમર્પણ નિષ્ઠા કેવી છે ને, એ બતાવવા અખાત્રીજનો એક ઉત્સવ ત્યાં ઉજવે છે અને ગામોગામ કંકોત્રી લખીને બધાને બોલાવે છે. એ પ્રસંગ એવો છે કે દાદાના દરબારની અંદર નથી નાણા નથી દાણા. આવો રાજવી કુમાર કહેવાય જેના ઘરની અંદર ભગવાન રહે છે, જેના ઘરની અંદર એવા સાધુ સંતો પરમહંસો છે, જેને સિદ્ધ દશા પ્રાપ્ત થઈ છે, જેને વચન સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, એ બોલે ને તો મળું જીવતું થાય છે, મરેલાને જીવતા કરી શકે, ઘોડીને જીવતી કરી શકે, ઇન્દ્રને પાટું મારીને વરસાદ વરસાવી શકે, કોઈને દીકરો ન હોય તો દીકરો આપી શકે, એવા સમર્થ સાધુ સંતો ત્યાં રહે છે. છતાં પણ દાદાના દરબારની અંદર એક દિવસ, એ અખાત્રીજનો જે દિવસ છે એના પૂર્વ અને પછીના દિવસની અંદર ઘરની અંદર એક પૈસો પણ નથી, એટલે નાણું પણ નથી અને એક દાણો પણ નથી. છતાંય આ ઉત્સવ એટલો રંગે ચંગે ઉજવાય છે ને. અને ઉત્સવ પૂરો થયો એ સમયે દાદા ખાચરના કારભારજી હરજી ઠક્કર વગેરે બંને ભાઈઓ મહારાજની પાસે આવીને કહે છે કે મહારાજ, આ ચોપડાની અંદર હિસાબ તપાસો, જુઓ. નિત્યાનંદ સ્વામી વગેરે હિસાબ તપાસે જુએ છે ને, તો કહે છે કે મહારાજ આમાં તો બહુ જ. તો કે શું છે? તો પછી ખબર પડે છે કે દાદાને ત્યાં તો છેલ્લા ઘણા દિવસથી પૈસા નથી અને બજારની અંદરથી બધું ઉધારે લાવે છે અને હવે તો બજારમાં પણ ઉધારે આપવાની ના પાડે ત્યાં સુધીનું દેવું થઈ ગયું છે અને ઘરની અંદર એક પણ દાણો નથી. મહારાજે જીવુબા લાડુબા દાદા ખાચરને બોલાવ્યા ને કહ્યું કે બાપુ, જ્યારે આવું જતું તો અમને કીધું હતું તો બીજા પણ ઉત્સવ તો માગતા હતા અમે, વડતાલ કે બીજા કોઈ સ્થાનની અંદર જઈને ઉત્સવ કરે. મહારાજ કહે છે કે તો અમે પછી આવી રીતે હોય ને તો જતા રહીએ. ત્યારે એ વખતે દાદા ખાચરની આંખમાં આંસુ આવે છે અને બીજા સંતો પણ એવું કહે છે મહારાજને કે મહારાજ, જો આવી સ્થિતિ હોય ને તો પછી આપણે અહીંયા ન રહેવું જોઈએ અમારે. અને બધા સંતો કહે છે કે અમે સંતો ગામડે વિચરણ માટે જ નીકળી જઈએ. મહારાજ કે તમે નીકળો તો પછી અમે પણ નીકળીએ. અને અમે નીકળવાની જ્યારે વાત કરે છે ને ત્યારે દાદાની આંખની અંદર આંસુ આવે છે કે મહારાજ તમે જાઓ પછી અમારું શું. પણ કે દાદા તારા ઘરની સ્થિતિ તો જો, કે મહારાજ તમે છો એટલે સ્થિતિ સારી છે, તમે ન હોવ ને તો આવી સ્થિતિ થાય નહીં. અને એ સમયને વિશે પછી શ્રીજી મહારાજ પોતે સંતોને કહે છે કે સંતો, કદાચ તમે જાઓ એ તો ઠીક, પણ અમે જઈએ ને તો આ દાદો જીવી નહીં શકે. કેમ?
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. એમ એ ભગવાનના જન્મને દેહ મૂક્યાની રીતિ તો અલૌકિક છે અને જ્યારે એવું ભગવાન સ્વરૂપ છે તેને દ્રઢ કહીને સમજશો એટલે આવી રીતે ભગવાન સ્વતંત્ર છે, એ જાય તે કરી શકે અને કરે છે. પણ એ આવી બધી રીત સમજીને આપણે જે ભગવાનની ભજન ભક્તિ કરીએ તો કામ થાય. પણ જેમ મનુષ્ય દેહ ધારણ કરે છે અને મૂકે છે એ રીતે નથી, આપણી જેમ બધું નથી. આપણી જેમ દેખાય છે ખરા, પણ એ દિવ્ય અલૌકિક રીતિ છે. એ ચાહે શું કહી શકે, દેહ મૂકે ના મૂકે, એમને પ્રગટ થઈ આવે, બધું બધું થઈ શકે ભગવાન. પણ આપણને મહારાજ દયા કરીને કેવળ ધર્મ ભક્તિ થકી પ્રગટ થયા અને બધું કુળ કુટુંબ બધું બધી લીલા વિસ્તારી અલૌકિક છે. પણ મહારાજે બધું બધા પરિચય આપ્યા છે, બાળપણમાં બધા ઘણા પરિચય આપ્યા છે. પણ એ તો બધું ઠીક છે, પણ મોર ભગવાનજી આપણા માટે બહુ સરસ કહી નાખ્યું. અસલી રીત જે ભગવાનને દેહ ધર્યા, દેહ જન્મ પામીને અને દેહ મૂક્યાની રીત બધું અસલી આપણી રીતે જ ભગવાને કર્યું છે, તે મોટા ભાગ્ય છે આપે. નહીં તો ભગવાન તો બધી રીતે કરી શકે, પણ એ ગૌ નથી કર્યું. એકદમ સામાન્ય મનુષ્યની જેમ જ બધું ભગવાન પ્રગટ થયા અને દેહ મૂકી, તે આપણા મોટા ભાગ્ય છે. એ તો ભગવાન તો અંદર એકદમ પ્રગટ થઈ જાય, કાંઈ હોય નહીં. પણ એ બધું જે એકદમ પ્રગટ થાય તો ભૂત ગણાય. ક્યાંથી આવ્યું? એ લોકોના હૃદયમાં બેસે નહીં એ વાત. પણ મહારાજે એવી રીતે કર્યું છે કે સીધા બધાના મનમાં બેસી જાય. પણ એને ભક્તો હોય એ આ બધી રીત અલૌકિક દિવ્ય માને. એમ એ ભગવાનના જન્મને દેહ મૂક્યા રીતિ તો અલૌકિક છે અને જ્યારે એવું ભગવાન સ્વરૂપ છે તેને દ્રઢ કહીને સમજશો ત્યારે તમને કોઈ પ્રકારનું વિઘ્ન કલ્યાણના માર્ગમાં આવશે નહીં. આવી રીતે સમજશો, સમજ્યાની રાત. સ્વરૂપ તો એનું એ છે આપણા જેમ છે એવું છે, પણ સમજમાં આ સમજણે કંઈ મન બુદ્ધિ પહોંચાડવાની છે. દેહ તો બરાબર છે. અને આવી રીતે સમજીને જો ભજન ભક્તિ કરશું તો આ કલ્યાણ માર્ગમાં કોઈ રીતે વિઘ્ન આવશે નહીં. ને ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો, આ સ્વરૂપની દ્રઢતા વિના ગમે એટલો ત્યાગ રાખો અને ગમે એટલા ઉપવાસ કરો, પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં. ઉપવાસ બધા કરવાના છે આપણે, એ સાવ મૂકી દેવાનું નથી, પણ એ આપણે નિયમમાં જ મહારાજે જે નિયમ આપ્યા છે એમાં રીતે કરવું. પણ ટૂંકમાં કે આ જે ભગવાન જે આ રીતે પ્રગટ થયા અને આપણી રીતે વર્ત્યા એ આપણા ધર્મ ભાગ્ય છે. સહેલાઈથી કોઈ રીતે આટી ગોટી આવે નહીં અને સહેલાઈથી આપણને જ્ઞાન આપ્યું. અને જે ભગવાનનો ભક્ત હોય ખરેખર એ બધી રીત જાણી શકે. ને ભગવાનના સ્વરૂપની દ્રઢતા વિના તો ગમે તેટલો ત્યાગ રાખો ને ગમે તેટલા ઉપવાસ કરો, પણ કોઈ રીતે ખામી ભાંગશે નહીં. અને તમે એમ કહેશો જે અમને તો એ સ્વરૂપની તમે જેમ કહો છો તેમ દ્રઢતા છે, તો પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન નથી થતા? હવે આ બધા ઘણા ભક્તોને આવી રીતે દ્રઢતા હોય છે, પણ પ્રાણ ઇન્દ્રિયો કેમ લીન થતા નથી? મહારાજ કે એટલે સમાધિમાં આપણે કેમ જતા નથી એ વાત. તો એ તો પરમેશ્વરની ઈચ્છા એમ રહ્યું છે એમ સમજવું, એ ભગવાનની ઈચ્છા છે. અને ભગવાનની ઈચ્છા કંઈક એમાં રહસ્ય હોય આપણને ખબર ના પડે, પણ જો મા એ પરચા અને બધું બધા સત્પુરુષો પરચા આપ્યા છે બધા, પણ એની મહત્તા નથી. આપણે ભગવાનનું સ્વરૂપ સમજવું એની મહત્તા છે. અને એ સમજાય તો પરચા અર્ચા હોય કે ના હોય એ બધું ઠીક છે, પણ જે સ્વરૂપ સમજવું એ મુદ્દો છે. આવી રીતે ભગવાનને સમજવા જે મહારાજે જે આખા મધ્યના 13માં વાત કરી એવી રીતે સમજવું એ મુદ્દો છે. પછી બીજો થાય કે ના થાય, પ્રાણીઓ લીન થાય કે ના થાય, બધું ભગવાનની ઈચ્છાથી રહે છે. તો એ તો પરમેશ્વરની ઈચ્છા એમ રહેવું છે એમ સમજવું, પણ તેને કાંઈ કરવું રહેવું નથી. બસ સ્વરૂપ સમજવાની વાત છે. તમે કોઈ ચમત્કાર તમને પોતાને ચમત્કાર થાય કે ના થાય, તમે ચમત્કાર આપો કે ના આપો, એ બધું કોઈ કોઈ વસ્તુ મહત્ત્વની નથી. સ્વરૂપ સમજવું, ભગવાન જેમ છે એમ સમજવા એ જ મહત્ત્વનું છે. અને એમાં તમે સાવ સાધારણ સામાન્ય લાગો, પણ તોય ભગવાનની દ્રષ્ટિમાં બહુ મોટા કહેવાય. એ તો કૃતાર્થ છે ને, તો અને એ તો સર્વ સાધનના અંતને પામ્યો છે. સર્વ સાધનના અંતને પામ્યો છે. ભગવાનનું સ્વરૂપ ઓળખવું એ બધો મુદ્દો આવી ગયો. બધા સાધનો આવી ગયા. જેમ કોઈ આપણે કરોડપતિને ત્યાં જન્મ ધર્યો હોય એ કરોડપતિ જ કહેવાય, પણ એને કંઈ ભણવાનું ભણે કાંઈ જરૂર નથી. એ દેખાય ભણે તો બરાબર છે, પણ ના ભણે તો એને કંઈ પૈસો જો આ લોકમાં પૈસો મુખ્ય છે, તો પૈસો જે રીતે પામે ભણો કે ના ભણો, પણ પૈસો હાથમાં આવી જાય તો બધું થાય. એમ મહારાજ કહ્યું આ સ્વરૂપ સમજ્યું એ મુદ્દો છે. પછી કોઈ સાધનની જાણ હોય કે ના હોય એ બધું ઠીક છે, પણ મુદ્દો ભગવાનનું સ્વરૂપ ઓળખવું એ મુદ્દો છે. અને જેને સ્વરૂપ ઓળખાય જેમ છે એમ ઓળખાય, તો એને કાંઈ કરવું બાકી નથી. મોક્ષના માર્ગમાં કાંઈ કરવું રહ્યું નથી. અને જો ભગવાનના સ્વરૂપની આવી રીતે દ્રઢતા હોય ને કદાચિત જો નિર્માણ, નિર્લોભ, નિષ્કામ, નિસ્વાર્થ, નિસ્નેહ એમાં કાંઈક થોડી ઘણી કાચપ રહી જાય તો તેની કાંઈ ચિંતા નથી. પણ ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજામાં કસર રહી જાય તો કોઈ રીતે વાદો ભાગશે નહીં. માટે દેહ છે તે પ્રકારે આવું રહસ્ય સમજાય એવો ઉપાય કરવો. જો આ ભયાત્માન સ્વામી મહારાજના વખત માતા 116 વર્ષની ઉંમર થઈ પણ તોય દેહ છૂટ્યો નહીં. એમના સમકક્ષ હતા બધા, ઘણા બધા દેહ છૂટી ગયો અને ધામમાં બેસી ગયા. પણ એને સમજણ હતી આ, અને આ શ્રીજી ભયાત્માન સ્વામીને આ કસર રહેતી હતી. અને પછી એ કસર ભાગી જ્યારે ગુણાતીતાન સ્વામી સમજાવ્યું બધી વાત, પછી દેહ છૂટી ગયો. એટલે શ્રીજી મહારાજે બીજા વચનાવતમાં પણ કહ્યું છે કે 5 દિવસ વહેલા મોડા જીવું અને સ્વરૂપની કસર રહી ન જાય એ ટાળીને આપણે દેહ છોડવું એમ કહ્યું. એટલે મહારાજે ખૂબ મહત્ત્વ આપ્યું છે. અને બરાબર ખરેખર તો એ જ છે કે સ્વરૂપ ઓળખાયો. જો મહારાજે 5 સાતમાં પણ કહું કે ઉર્ધુ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય અને ગમેલું ત્યાગ રાખતો હોય અને બધું કરતો હોય પણ જો એના સ્વરૂપમાં સમજામાં કસર રહી જાય તો એને એને એનું કલ્યાણ બહુ કાળે થાય. એટલે આ મુદ્દો સમજવો છે એને આપણે બધા. અને શાસ્ત્રીમાં દ્રઢ કરાયું છે, યોગીઓ પણ પ્રમુખ સાહેબમાં દ્રઢ કરાયું છે. એટલે આપણે આ હાથમાં વસ્તુ હાથમાં આવી ગઈ છે પણ તોય આપણે આ ખામી ભાંગશે તો જ કામમાં આવશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.
2: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણો સેવા સંપ્રદાય છે. શ્રીજી મહારાજે પહેલાં સેવક રમની સેવા કરી, કેટલે હદ સુધી કરી કોઈ ના કરે. અને શ્રીજી મારી ઉંમર તો 15 વર્ષની હતી. 15 વર્ષ વિચારે ના આવે કોઈને. અને પેલા દુઃખી થઈ ગયા હતા સંન્યાસી, એમની સેવા અને હદ બેહદ કરી. પછી ગુણાતીતાન સ્વામી તો ચોક વાળતા હતા 82 વર્ષની ઉંમરે. મંદિરનો ચોક કેટલો મોટો હોય. અને ભગતજી મહારાજે તો વાસણ ઉટક્યા છે, બધી સેવા કરી છે. શાસ્ત્રી મહારાજ તો નાના હતા, વાસણમાં અંદર બેસી જઈને પછી ઉટકતા. અને યોગી આપ્યા કે અમે તો નખ કાપ્યા જ નથી, ઘસાઈ જાય જેટલા ઉગે એનાથી ડબલ ઘસાઈ જાય. ક્યાં નખ કાપવાનું? એટલે વાસણ ઉટકવામાં. અને પ્રમુખ સાહેબ મહારાજે તો પોતે ચાદર ઓળાડી તે દિવસે જ સેવા કરી છે. કોઈના કોઈનો વિચાર એ ના આવે. તો જો આપણે સેવા સંપ્રદાય છે સેવા. અને શ્રીજી મહારાજે ખાસ કર યોગીઓ પર કહેતા કે આપણે કાંઈ ના આવડે પણ સેવા કરવા માંડી પડીએ તો આગળ આવી જાય. એટલે અને સેવાની એમાં કોઈ નમે નહીં. સેવા નમવે તો બહુ મોટી વાત છે. અને આપણે તમે બધા સેવા કરી છે કેટલા 17 દિવસ 1700 છે. અને ખરેખર ખડે પગે સેવા કરી છે. અમે તો જોયું છે બધા બધાને. આપણે જઈએ નીકળીએ માર્ક કરીએ પણ બધા સેવામાં જ જોડાયેલા હોય બધી. એટલે એ બહુ મોટી વાત છે. એટલે બધાને સાંઈ બાપાના આશીર્વાદ છે. આવી રીતે સેવા કરતા રહો, આગળ વધતા રહો. અને જો પ્રમુખ સાહેબ અરે ગુણાતીતાન સામે વાત કરી કે સેવા કરે અને જ્ઞાન શીખે તે વધતા જાય, એકલી સેવા ને એકલું જ્ઞાન એ વધે નહીં ઘટે નહીં, ને એક એક ના કરે તો ઘટી જાય. પણ તમે બધા જ્ઞાન શીખો છો, સત્સંગ પરીક્ષા આપો છો, આ કરો, ક્યાં સુધી મોટા ઘરડા હોય એ પરીક્ષા સત્સંગ પરીક્ષા, એટલે જ્ઞાન શીખે છે અને સેવા કરે છે. અને જ્ઞાન તો મૂળ મુદ્દો, મહારાજ સ્વામીને જ્ઞાન થાય ને બધું આવી ગયું, કોઈ વસ્તુની જરૂર નથી. એટલે આપણે આમાં દ્રઢ પ્રીતિ છે અને સત્પુરુષમાં દ્રઢ પ્રીતિ છે, બધું જ સારનું સાર છે. એટલે આપણે એ રીતે દ્રઢ પ્રીતિ કરીને અને સેવા ભક્તિ કરવી, દાસના દાસ થવું, મહિમા એકબીજાનો મહિમા સમજવો, અને આવી રીતે જવાહરલાલ લોકો વાત કરે છે, દિવ્ય છે, એકાંતિક છે, ધોરિયા બધા વાત કરે, દાસાનો દાસ અલગ. એટલે આપણા જો મૂલ્યો છે એ વાત આ લોકો કરે છે, એટલે આપણે તો દ્રઢ રાખવું જોઈએ અને આ રીતે વધારે તો જ કામનું, નહીં તો

श्री स्वामी नारायण भगवान की जय। सर यो को बोलता था प्रार्थना, मेहरावनी प्रार्थना, एमां एक बात आई जे बात आप बनता है सड़क करवा देवी। એમાં થયું કે યોગી બાપાએ કહ્યું કે તમારા ગમે તેવો શિષ્ય હોય પણ તેને મૂકી દઈએ, ગમે તેવો શિષ્ય। અને આપણે જોઈએ તો લાલો પાડો, હવે લાલા પાડાની એટલી બધી મહત્તા હતી અને શ્રીજીમાં જ હાથ પકડીને ચાલે અને લાલાને યાદ કર્યા જ કરી, સ્વભાવમાં જુએ ના જુએ તો મહારાજને દુઃખ થાય એવી રીતે હતા। એટલે એકદમ નિકટ, એકદમ નિકટ સંબંધ રહે તો આવા શિષ્યને કોઈ મૂકે નહીં, પણ શ્રીજી મહારાજે મૂકી, તરત મૂકી દીધા, તરત એકદમ। અને મૂક્યા તો કેવા મૂક્યા, ભૂતની યોનીને પામે તો જે મહારાજ, કોઈ હરિભક્તનો દ્રોહ થાય એ જરાય ગમતું નથી। તમારા મનમાં તમે રાસ્તા હોય આમ, પણ કોળીની કિંમત, એટલે આ નજરે જોયું આપ લાલા પાડાની વાત, અને ગોપાલ સ્વામી દ્રોહ કર્યો એટલે ભૂતની વનીને પામ્યા। કેવા હતા, કેવા મહારાજને એમના દર્શન વિના ગમે નહીં એવા હતા। અને મહારાજે કહ્યું કે લાલા તને સાક્ષાત હું આવીશ અને હાથ પકડીને અક્ષરધામમાં લઈ જઈશ, આટલું બધું મહત્વ હતું પણ એકદમ મૂકી દે, ગોપાલ સિંહ દ્રોહ કરે, એટલે એ લાઈને ચડવું જ નહીં। બીજી વાત આમાં આવી હતી મેરાવણી પ્રાર્થના, કે મહારાજ જે આપણને બધી આટલા અમૂલ્ય વાયદા આપ્યા છે કે અને પોઝિટિવ જ્યાં બધું સવરું જ કરવાનું હોય, એ મહારાજે કહ્યું હઠીસિંહ, મારા ઝીણાભાઈને કહું કે હઠીસિંહની કંઈ ભલામણ કરવી છે, બધા યાદ રાખવા જોઈએ, બધા સ્વામી કે તમારો હશે તમે જ ખબર રાખશો, મારે કહેવું જ નહીં પડે, અને નહીં હોય તો આવા શબ્દો ખાસ કંઈ બીજા વધારે ના હોય તો બધાની આવા શબ્દો આપણે હૃદયસ્થ કરવું તો કામ થઈ જાય। હવે છેલ્લાનું છેલ્લું અષ્ટમ હતા, છેલ્લાનું છેલ્લું, પણ આપણે તો ગમે ત્યાંથી ઉપાડીએ તો એ પહેલું જ આવે, વિશલ્યકરણી ઔષધિનું। સ્વામિનારાયણ હરે સંવત 386 ના અષાઢવદી 10મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢરામધ્યે દાદા ખચાના દરબારમાં ઉગમણે દ્વાર ઓળાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસ તથા સત્સંગી આગળ વાર્તા કરી છે, સર્વે પરમહંસ અને સર્વે સત્સંગી, અગત્યનો વિષય છે એના ઉપર વાત કરી, અને અગત્યનો વિષયને મહારાજે એટલી

शैली भाषामां मुख्य से आप प्रश्न एकदम शैली भाषा बीजा हमारा दार एस सलाम हुआ था योगी अपन वक़्त हुआ दार एस सलाम गया था तो योगी अपन ना पहला बड़ा बात हमें सभा करी ने एना आगला आगले वक्त आगला कलाक में बीजा पंडित आता ने बड़ी बात करता तो एमने बड़ी माया नहीं એટલી બધી વાત કરી કોઈને સમજાય જ નહીં કંઈ એવી ચીકણી. અને પછી સંત સ્વામીનો વારો હોય સંત સ્વામી એક જ આ કલમ પ્રમાણે બધાને સમજાઈ ગઈ વાત કે માયા શું છે અને બીજા બધા એટલે પંડિતો એમ સમજે કે વધારે બધું પીસી ફેન કરીને એમાં બધું બહુ ગોર ગોર કરીને વાત મૂકવી એમાં મહત્તા સમજે. શ્રીજીમાં એવું કાંઈ નહીં, એકદમ તરત સપાટ તરત જ જવાબ ને પ્રશ્ન તરત સમજાઈ જાય, બધાને સમજાય એ રીતે મૂકે. તો મહારાજે કહું પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી આગળ વાર્તા કરી છે. ભગવાનની માયા તે કઈ છે? ભગવાનની માયા તે કઈ? હવે મહારાજે મૂકી દીધી હોત તો કોઈનો પ્રશ્ન ન થાય, માયાને છોડી દીધી હોત મહારાજે તો કોઈનો પ્રશ્ન ન થાય. તો એમાં બહુ રહસ્ય છે. અંદર તમારે રોગ અંદરમાં પડ્યો હોય અને ટુસ ટુસ ટુસ બધું ચાલ્યા કરતા હોય એ કામમાં નાખે કાઢી નાખે પછી સુખ થાય, જેને જે સુખ થાય એની વાત જુદી. એટલે મહારાજે માયા રાખી છે એ બધું કારણ છે. અંદરથી બધી ખોતરીને કાઢીને આવે અને ભગવાન જેવા પુરુષ હોય એને ઉડાડી દે મારનો. એ પણ એમાં આખી દુનિયા ગોથા કાયા કરે. તો મહારાજે સત્સંગીને આ લાભ આપ્યો છે. સત્સંગી સત્સંગ કરે છે એને બહુ મોટી પદવી મળે છે. આ મોટી પદવી છે આ દેખાય નહીં આપણને. આપણે કંઈ ઈનામ મળે ને આ મળે ને પારિતોષિક મળે ને નોબેલ પ્રાઇઝ મળે ત્યારે આપણને બધું એમ થાય કે આ ઈનામ મળે. પણ આ વગર ઈનામે ઈનામ એટલું મોટું ઈનામ માયાથી પર થવાની વાત જેના હાથ જેની શક્તિ છે માયા એ ડીલ કરે છે એ જ વ્યવસ્થા કરે છે. તો બધી પ્રશ્ન જ ક્યાં રહે છે? ભગવાનની માયા તે કઈ છે? તો જો એકદમ તો દેહને વિશે અહમ બુદ્ધિ, દેહ સંબંધી પદાર્થ વિશે મમત બુદ્ધિ એ જ માયા છે. તે માયાને ટાળવી, મારું તારું બસ આટલું, મારું તારું ચાલ્યા કરે એ જ માયા છે. અને એમાં તો આખી દુનિયા બ્રહ્માંડો બધા ડૂબેલા છે. મારું ને તારું એ દેહભાવ છે, સખત દેહભાવ છે. અને ઠેક પાતાલથી પ્રકૃતિ પુરુષ સુધી કે બધા બધા જ એમાં આવી જાય છે મારું તારું. પણ એટલે ઉપરની પદવી ઓછું હોય પણ હોય તો ખરું. અને એમાં હોય તે તો બધું ખુરદો કાઢી નાખે. જેટલા મોટા માણસ હોય એમાં એક ભૂલ પેલો રિક્ષાવાળો એની ભૂલ હોય એટલી ભૂલ હોય તો કાંઈ નથી. અને મોટા ઓફિસરો બધે એમાં જરા ભૂલ પડે તો બીજા અંદર નીચે લાખોને અસર થાય એની. તો જે મહારાજે
વાત કરી. ભગવાનની માતે કહી છે ને, દેહને વિશે અહમ બુદ્ધિ, દેહ સંબંધી પદાર્થ વિશે મમત બુદ્ધિ, એ જ માયા છે. તે માયાને ટાળે. એકવાર પ્રભુ સ્વામી મહારાજ પુરુષાસન હતા અને રોજ ઓલા સ્લેટમાં લખી આપે અને ઠાકોરજી આગળ મૂકે, ઠાકોરજી લેસન કર્યો એવી રીતે. તો સંતે સ્લેટ ધરી બાપા આગળ, બાપા તર એક સેકન્ડમાં લખી આપે કે અહમને મમત્વ ટાળીને ભગવાન ભજી લેવા. બુદ્ધો છે બધાને સાર અનુસાર આવી જાય છે. ભાઈ એટલે ગોથા ખવડાવે છે ને, મારું તારું બધા એવા ફસાયા છે, એવા ફસાયા છે, છોડી શકતા નથી. અને સગાવાળાને વિશે તો કેવું હોય, એ તો આજે જાણ પણ યુક્ત હોય એને ખબર પડે. દેહને શહમ બુદ્ધિ, દેહ સૌની પ્રધાન વિશે મોત બુદ્ધિ, એ જ માયા છે. તે માયાને ટાળવી, બસ આટલું જ ખેલે મોક્ષ. આટલું થઈ જાય એટલે મોક્ષ થઈ જાય. અને માયાને જેને ટાળી તે માયાને તરો કહેવાય. આ માયાને અહમને મમત્વ મારું તારું એ જે ટાળે એને એને માય કે એ માયાને તરો કહેવાય. અને એ માયાને જેને ટાળી તે માયાને તરો કહેવાય. અને એ માયાને ટાળીને ભગવાનના પ્રીતિ કરવી, એટલો સરળ શાસ્ત્ર સિદ્ધાંત છે. માયા ટાળ્યા વગર તો આપણે કોઈ કામ કરતા હોય, વચ્ચે નાનો બાળક હોય તે દખલ કરતો હોય, વચ્ચે પેન લઈ લેતા, ઢાંકણું લઈ લે, આમ કરે, તમને સુખ જ ના હોય. તો એવી રીતે માયાને ટાળ્યા વગર ભગવાનના હિત થાય નહીં. એ બધું નાનો બાળક જેમ હેરાન કરે પપ્પાને, એના જીવ થાય. અને માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી, એટલો સરળ શાસ્ત્ર સિદ્ધાંત છે. બસ બધા શાસ્ત્ર આટલું સિદ્ધાંત છે, બીજી કાંઈ નહીં. અને માયાને ટાળી ભગવાન પ્રીતિ કરે, એટલું સરળ શાસ્ત્ર. તેને આજ સમજો કે ઘણી દિવસે કહીને સમજો. આજે સમજી જાઓ હું ને મારું ટાળા તો ઘણું બધું, અને ઘણે વર્ષે ઘણે કલ્પે તમે આ ગોતા ખાવ, પણ કરવાનું આટલું જ છે. નારદજી નિરીક્ષા થઈ, તુંબરું ભગવાન આગળ આવીને કીર્તન ગાન કરે, ભગવાન રાજી થાય અને ઈનામ આપે પારિતોષિક. નારદજીને ઈર્ષા થઈ તો નારદજી એને હરાઈ દેવા માટે કેળકસી પછી શિવજી ઉપર તપ કર્યું, શિવજી પાસે વરદાન લીધું, તો ભગવાન રાજી ના થયા. પછી ઘણું બધું કર્યું, સાત મનવાંતર સાર મનુ રાજા થઈ જાય એટલા સુધી નારદજીએ દાખલો કર્યો, પણ તોય ભગવાન રાજી થયા નહીં. અને જ્યારે તુમરૂ સાથે ઈર્ષ્યા મૂકી અને તુમરૂના પક્ષમાં ભરી ગયા, એક થઈ ગયા, તો ભગવાન તત રાજી થયા. તો આટલું જ કરવાનું હતું, સાત મનવાંતર સુધી સાધના કરે, આટલું જ મૂકી દેવાનું. જેની સાથે ઈર્ષ્યા હોય એ નમી દેવાનું, પચી જાય. પણ આટલું લાંબુ કર્યું એટલે આપણે પણ મૂર્ખાઈ ના કરવી. મહારાજે બતાવ્યું છે, તરત બાંધ છોડ કહીને તરત પતાવી દેવું, લાંબુ ના કરવું. લાંબુ જેટલું લાંબુ કરે એટલે વધારે ખરડાવો ગુચાવો એવું થાય.
અને એ માયાને જેને ટાળે તે માનતર, અને એ માયાને ટાળે ભગવાન પ્રીતિ કરવી, એટલું સરસ શાસ્ત્ર સિદ્ધાંત. તેને આ સમજો, ઘણી દિવસે કંઈ સમજો અને પછી માર્ગદર્શન આપે. અને હનુમાન, નારદ, પ્રહલાદ એ જે મોટા મોટા ભગવાનના ભક્ત, તેમણે ભગવાન પાસે એમ જ માગ્યું છે. જે શું માગ્યું છે? અમમતરૂપ માયા થકી રક્ષા કરજો. આપણે તો કેળકસીને જોઈ લઈશ, જોઈ લઈશ એ શું કરવાનું છે. જોઈ લેવાની વાત જ નથી, નમી દેવાની વાત. આ સત્સંગ નમતા જ રહેવું, એ સત્સંગ નમતા જ રહેવું, નમતા જ રહેવું, એમાં માલ છે. હનુમાન, નારદ, પ્રહલાદ જે મોટા મોટા ભગવાનના ભક્ત, તેમણે ભગવાન પાસે એમ જ માગ્યું છે, અહમ મમત રૂપી માયા થકી રક્ષા કરજો અને તમારે વિશે પ્રીતિ થજો, પછી રક્ષા કરજો. એ તો વાત બરાબર. હવે ખુરશી ખાલી પડી હોય અને કોઈ ધણી ના હોય તો જે ખાલી કરીને ગયો હોય એ પાછો એને બેસી જાય, તો એનું ડિસ્પ્લેસમેન્ટ જોઈએ. બીજો કોઈ ખુરશીમાં કોઈ વ્યક્તિ આવીએ તો બીજો ઘૂસે નહીં, પણ જે ના હોય. એટલે માયા છે, માયા અમતુરુજ માયાથી રક્ષા કરજો. તમારા વિશે પ્રીતિ થજો, મુદ્દો આ છે. પ્રીતિ થજો એટલે વ્યક્તિ ગોઠવી ગઈ અને પછી માયા પાછી આવે નહીં. અને પ્રીતિ થવાની વાત ના જો આપણે ચૂકી ગયા કે અમતરૂપી માયાથી રક્ષા કરજો, એટલું જ ત્યાં સ્ટોપ થઈ ગયું, તો માયા પાછી આવીને ચડી બેસે. પણ પ્રીતિ કરે ભગવાન, એ વ્યક્તિ આવી ગઈ તો પછી સલામતી રહે. એટલે આપણે અમતરૂપી માયા ટાળીને ભગવાન વિશે પ્રીતિ થજો. એ પ્રીતિ થવા એ મોટી મુદ્દાની વાત છે. અને તમારી છે પ્રીતિ, અને માયાને તરા હોય ને તમારી છે પ્રીતિવાળા હોય, કોનો સંગ કરો? આમાં જે માયાને તરા હોય એ તમારા વિશે અખંડ ભાવ હોય, મિત્ર ભાવ હોય, તમારે તમારા દાસ થવા મથા ઈચ્છા કરે, એ બધા વિશે પ્રીતિ થજો. અને માયન તરા અને તમારી વિશે પ્રીતિવાળા હોય એવા જે સાધુ, તેનો સંગ થજો. અને સાધુની વિશે હેત ને મમત્વ થજો. એ પણ છે, પછી સાધુ સંગ એટલો સમાગમ કામમાં ના આવે, પણ એ સાધુની વિશે પ્રીતિ મહત્વ થજો તો કામમાં આવે, તો આગળ વાત બને. નહીં તો ત્યાં બધી ગડબડ થાય. માટે આપણે પણ એમ કરવું. આપણે શું કરવું? મારું તારું મૂકવાનું, બીજું કાંઈ નહીં. મારું તારું મૂકવાનું અને ભગવાનની છે પ્રીતિ કરવાની. માટે આપણે પણ એમ કરવું ને એમ માગવું અને એનો શ્રવણ મન નિધિધ્યાસ કરવો. આપણે તો બધું કચરો માગીએ છીએ, ઘર થઈ જાય, પાસપોર્ટ થઈ જાય, આ થઈ જાય, એનો કચરો. હવે આવો અવસર આવ્યો છે, થઈને આપણે એટલો મોટો અવસર આવ્યો છે. ભગવાન શ્રીજીમાં સ્વામિનારાયણ ભગવાન, સ્વરૂપરી ભગવાન ને વિશે પ્રીતિ થશે, એટલી મોટી વાત છે. એ છોકરા છોકરી પ્રેમ લગ્ન કરે, ધન્ય માને, કેટલું બધું. અને પછી એને લાતો લાતમ લાત કરે, તો એને વિશે એ બધું છોડીને આપણા ભગવાન વિશે પ્રીતિ થજો. અને એવા હરિભક્ત હોય જે પ્રીતિવાળા, એને છે એ થજો અને એના વિશે પણ નિર્દોષ ભાવ રાખજો. આટલું જ છે
આ સત્સંગ છે. માટે આપણે પણ એમ કરવું ને એમ માગવું અને એનું શ્રવણ મંડળી રહ્યાસ સાક્ષાત શ્રવણ મંડળી રહ્યાસ કરે તો જ આવે. એમનું ખાલી એકવાર વિચાર આવી જાય એમ ના ચાલે. મારે શ્રવણ મનન નિધિ દિયાસ વારંવાર કર્યા કરવું. જે વાત લીધી છે આ વ્યવહારમાં તમે કરો છો, જે વાત લીધી એને પાર પાડીએ છે તો સત્સંગ આવો મોટો લાભ મળ્યો છે. ક્યારેય મળ્યો નથી એવો લાભ મળ્યો છે. હવે બીજા બધા આપ્યું ના તો ના પાડીએ, બધો વ્યવહાર તો કરવાનો છે, નહીં તો રોટલા ફાંફા બધું છે. પણ અહીં ધ્યાન મનમાં તો હૃદયમાં આવત રહેવી જોઈએ. મનની દિયાને સાક્ષાત્કાર એટલે વચના વ્રતમ એ રીતે હજુ અધૂરું છે.

હવે એકવાર આપણે સમૂહની અંદર જોરથી જય બોલાવી દેશું, કારણ કે સભા બાળમંડળ જેવી છે, એટલે જય પણ બાળમંડળ જેવી જ જોઈશે. સ્વામિનારાયણ ભગવાનની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની. યોગીજી મહારાજ કહેતા કે એક ભમરો હતો, એક વ્યક્તિ જાંબુ ખરીદે, એની જોડે ભમરો આવ્યો. પછી ભમરાને ખબર પડી કે આપણે જાંબુની જોડે તોલમાં આવી ગયા છીએ. પછી એને બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો ત્યારે પેલા એ કહ્યું કે હવે તું ચું કરે કે ચા કરે, તું તોલમાં આવ્યો છે એટલે હવે છૂટવાનો નથી. એમ હવે આપણે શિબિરમાં આવી ગયા છે એટલે પૂરી નહીં થાય ત્યાં સુધી તો છૂટવાના છીએ જ નહીં. હવે બેસવું એના કરતા શાંતિથી સાંભળવું એ વધારે સારું, કે કઈ કૂતરી ગયો તો ક્યાં વાંધો છે. હવે આપણે ખૂબ જ અગત્યનો વિષય, કદાચ આપણે કલ્યાણ કરવું હોય તો વાંધો નથી અને ન કરવું હોય તોય વાંધો નથી, પણ જેટલો સમય આપણે જીવીએ છીએ, આપણે આપણા ઘરની અંદર આપણા દીકરાઓ સાથે, પત્ની સાથે કે માતા પિતા સાથે કે ભાઈ સાથે રહીએ છીએ, એમાં જો આપણે શાંતિથી જીવન પસાર કરવું હોય તો એના માટેનો આ વિષય છે કે કૌટુંબિક શાંતિ, પરિવારની અંદર શાંતિ કેવી રીતે રહે. અને એનો જે જવાબ સ્વામી બાપાએ આપ્યો છે ને, તો સ્વામી એમનામ નથી આપ્યો, છેલ્લા 88-89 વર્ષની બાપાની ઉંમર થઈ ત્યારથી જે મેં દુનિયાની અંદર લાખો ઘરોની અંદર ફર્યા છે, 10 લાખ કરતા પણ વધારે હરિભક્તોને વ્યક્તિગત પ્રશ્નો સાંભળ્યા છે, 7 લાખ કરતા પણ વધારે હરિભક્તોના પત્ર લખી વાંચી કે ફોન દ્વારા જેમને પ્રશ્નો સાંભળ્યા, પછી જેમને અનુમાન કરીને કહ્યું છે કે દરેક વ્યક્તિના ઘરની અંદર જે પ્રશ્નો ઉભા થયા છે, અને બારો એવું નથી, સત્સંગીના જ પ્રશ્નો સ્વામી પાસે આવે છે, કારણ કે આપણે જ બાપા પાસે ગયા છીએ, આપણા દીકરાના પ્રશ્ન લઈ અથવા આપણા કુટુંબના પ્રશ્ન લઈ આ બધું લઈને આપણે ગયા છીએ, તેનું સમાધાન છે સ્વામીએ પોતાના અનુભવના આધારે આપેલું છે. ને એમાં એમને બીજી કોઈ જ ઈચ્છા નથી, પણ અંતરથી એક વખત સ્વામી કેટલા ભાવથી બોલી ગયેલા. 1998 સાલમાં સ્વામી લંડનની અંદર વિરાજમાન હતા. એ વખતે લંડનની અંદર યુવા દિન હતો, સાંજની સભામાં યુવા દિનનો કાર્યક્રમ ચાલુ હતો, અને યુવા દિનના કાર્યક્રમની અંદર ઘર સભા અંગે યુવકો બે પક્ષની અંદર ચર્ચા કરતા હતા, અને પછી એની અંદર સ્વામી બાપા છે એ પણ ત્યાં ઉપસ્થિત હતા, એટલે બાપાને પણ વાત કરી કે સ્વામી આપ પણ આ ચર્ચાની અંદર ઉતરો અને આની અંદર આપ પણ માર્ગદર્શન આપો. પછી બાપા પણ આ ચર્ચાની અંદર ઉતર્યા અને અંતે પછી બધા યુવકોએ બાપાને કહ્યું કે સ્વામી આપ અમારી સભાની અંદર પધાર્યા અને આ ઘર સભાની જે ચર્ચા હતી એ ચર્ચામાં ભાગ લીધો એ બદલ અમે સૌ યુવકો આપનો આભાર માનીએ છીએ, કારણ કે આપ તો ગુરુ છો અને આપ તો સંન્યાસી છો, પણ છતાં પણ એક ગૃહસ્થના પ્રશ્નો કેવી રીતે સમાધાન કરવા એની અંદર તમે ભાગ લીધો છે એટલે અમે આપનો આભાર માનીએ છીએ. એ વખતે સ્વામી બાપા જે બોલ્યા હવે તમે સાંભળજો. ત્યારે સ્વામી બોલ્યા, સ્વામી કે અમે પણ તમારો આભાર માનીએ છીએ. જો શિષ્ય છે એ ગુરુનો આભાર માને તો સમજ્યા, પણ ગુરુ અને પણ આવી સ્થિતિએ પહોંચેલા ગુરુ સ્વામી શું બોલ્યા, સ્વામી કે અમે પણ આપણો આભાર માનીએ છીએ કે તમે શ્રદ્ધા રાખીને બધા ઘર સભા છે કરતા રહેજો. અને પછી બાપા બોલ્યા, ઘર સભામાં કોઈએ મોળા પડવું નહીં, બસ આ ભૂલશો નહીં. શું કીધું સ્વામી, કે શ્રદ્ધા રાખીને દરેકે દરેક ઘર સભા કરતા રહેજો, ઘર સભાની અંદર મોળા પડશો નહીં, બસ આ ભૂલશો નહીં. કદાચ બીજું બધું તમે ભૂલી જાઓ ને એનો વાંધો નહીં, પણ સ્વામી કે ઘરની અંદર તમે ઘર સભા કરશો ને આ ભૂલ્યા વગર કરશો તો સત્સંગમાં સુખ આવશે, બાકી ઘરની અંદર કજ્જો કંકાસ હશે, બે વ્યક્તિ વચ્ચેના સંબંધો બગડેલા હશે તો ઘરની અંદર સુખ નહીં આવે તો સત્સંગમાં પણ સુખ નહીં આવે ને ભગવાન ખોવા પડશે. જો શ્રીજી મહારાજને આપણા પ્રત્યેથી કોઈ અપેક્ષા નથી, તમે સેવા કરો કે ન કરો એની જોડે એને લેવા દેવા નથી, પણ સ્વામિનારાયણના ઘરની અંદર કજ્જિયા ને કંકાસો એમને મંજૂર પણ નથી. સવારથી આ પ્રસંગ આપણે વારે વારે દ્રઢાવીએ છીએ, કારણ કે સંપ્રદાયના ઇતિહાસમાં પ્રસંગ બની ગયેલો છે કે 32 મહારાજને પોતાના ગામ મછિયાઓની અંદર ફૈબાએ બોલાવ્યા, તને મને ધને કરીને મહારાજની ખૂબ સેવા કરી, આટલું બધું કર્યું પણ છતાં શ્રીજી મહારાજના મનની અંદર કંઈક બીજું એમની પાસેથી જોઈતું હતું.
મહારાજે કહ્યું કે તમારા ઘરની અંદર તમે તમારા દીકરાની વહુ સાથે ઝઘડા કરીને અબોલા લીધા છે અને એને એના પિયરની અંદર મોકલી આપેલી છે. તો મહારાજે કહ્યું કે તમે એને વાંક હોય તો માફ કરો, તમે મોટા છો, મોટું મન રાખો અને તમે પાછા ઘરની અંદર લઈ આવો. અને કહ્યું કે મહારાજ એ બનશે નહીં. મહારાજ કે બસ અમારે આ જોઈએ છે, જો તમે નહીં લાવો તો અમે નહીં જમીએ. કહ્યું કે મહારાજ ના જમવો હોય તો વાંધો નહીં. તો શ્રીજી મહારાજના મનમાં એટલું બધું લાગી આવ્યું કે એક સત્સંગીના ઘરની અંદર સાસુ અને વહુ વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. કાલે ઉઠીને કોઈક સત્સંગ અને સ્વામિનારાયણની આંગળી ચીંધશે કે સ્વામિનારાયણનું ભજન કરે છે, એના ઘરમાં સાસુ વહુ વચ્ચે, પતિ પત્ની વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે, અથવા તો પિતા અને પુત્ર વચ્ચે કંઈક પ્રશ્ન થયા છે, તો કોઈક સત્સંગમાં આવવાનું બંધ કરી દેશે કે સત્સંગમાં આવવાથી સ્વભાવ ઓછા થાય અથવા તો શાંતિ થાય, એના કરતા તો સત્સંગમાં જ વધારે અશાંતિ છે, એના ઘરમાં જ વધારે પ્રશ્નો છે, તો કોક સત્સંગમાં આવવાનું બંધ કરશે અને એના જવાબદાર આપણે બનશું. એટલે મહારાજને, મહારાજે કહ્યું કે અમારે નથી જોઈતું, તમે આ બંધ કરો, એ માન્યા નહીં. તો શ્રીજી મહારાજ પોતે જમવાનું મૂકીને ભૂખ્યા તરસ્યા મચ્છિયાઓની અંદરથી નીકળ્યા. એની ઉપરથી આપણને આ જે બે વ્યક્તિના સંબંધો અને ઘરની અંદર ઉભી થયેલી અશાંતિ અને તિરાડ, એ ભગવાનને કેટલી બધી ટાળવાની જરૂરિયાત લાગે છે ખબર પડે છે. અને આ પૃથ્વી ઉપર એકમાત્ર આપણો સત્સંગ, આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુ જેવા છે કે જે આપણા પરિવારની ચિંતા કરે છે. બાકી બાર તમારા ગામની અંદર અથવા તો બીજા કોકના સત્સંગની અંદર, બીજા ગુરુ કે સંપ્રદાયમાં જોઈ આવજો, કોઈને કોઈના પરિવારની અંદર, એના શિષ્યોના પરિવારમાં, ઘરમાં શું થાય છે, કોઈને લેવા દેવા નથી. બસ બધાને પોતાના આશ્રમ સચવાઈ જાય, પોતાને ખાવા પીવાનું મળી જાય, પોતાને હાર તોરા અને માન મોટપ મળી જાય, એટલે બધું બરાબર છે. પણ એક સ્વામી એવા છે કે આ યુગની અંદર એના મંદિરની જેટલી ચિંતા છે એના કરતા પણ હરિભક્તના ઘરની વધારે ચિંતા છે. કારણ કે બાપાએ તમને બધાને પોતાના માનેલા છે, નતર કોણ પોતાના માને તો જ આટલી ચિંતા કરે ને. હકીકત તો એવી છે કે આપણને આપણા ઘરની પડી નથી, આપણને આપણા ઘરની અંદર પ્રશ્નો ઓછા થાય એની પણ ચિંતા નથી. જ્યારે સંસાર છોડીને સ્વામી બેઠા છે તો ગુરુને શિષ્યના ઘરના પ્રશ્નોની પડી છે. આવા ગુરુ ક્યાં મળશે? એટલે સ્વામી કહે છે કે બસ આ ભૂલશો નહીં, કદાચ બીજું ભૂલી જાઓ પણ શું ભૂલશો નહીં? શિબિરમાં આવવાનું કે નહીં આવવાનું એ થાય કે નહીં, પણ અહીંયાથી એટલો મેસેજ લઈને કે બસ આપણા ઘરની અંદર આપણે શાંતિ રાખવી છે. આપણું ઘર જોઈને બાજુવાળાને એમ થવું જોઈએ કે સત્સંગ સ્વીકાર્યા પછી આના ઘરની અંદર, આના સભ્યોની અંદર એકદમ પરમ શાંતિનો અનુભવ થાય છે. તો આપણે પણ સત્સંગ સ્વામિનારાયણનો બીએપીએસનો સ્વીકારવો જોઈએ તો સત્સંગ આપણો સાચો. બાકી વ્યક્તિગત ગમે તેટલી નિષ્ઠા હશે, પણ આપણા ઘરના સંબંધો જોઈને જો એક વ્યક્તિ પણ સત્સંગમાંથી મન પાછું પડ્યું તો આપણી અસેવા કહેવાય. એટલે બાપા આપણને કહે છે કે આ ભૂલતા નહીં, અને આ પ્રસંગ સત્સંગ હશે એટલે નહીં થાય એમ નહીં, આ બધા પ્રસંગો જે હમણાં કહેવામાં આવશે ને સત્સંગીના ઘરના જ છે. બાપા પાસે જે રજૂઆત થાય છે બધી સત્સંગની જ થાય છે. એટલા માટે મહારાજ અને સ્વામીના મનની અંદર આ છે. કારણ કે અત્યારે કેવું છે, ઘણી વખત આપણા મનની અંદર એ બધી વસ્તુ બરાબર છે કે આમ એવું કહેવાય છે કે પૃથ્વીનો છેડો ઘર છે. આખી પૃથ્વીની અંદર તમે ગમે ત્યાં ગયા પછી ઘરની અંદર આવો અને દરેક વ્યક્તિ અહીં બેઠેલા બધાના ઘરની અંદર એક ખૂણો એવો છે કે જે ખૂણામાં પડ્યા રહેવાથી આપણને શાંતિ થાય. તમે જોજો, દરેકને પોતાના ઘરની અંદર એક ખૂણો એવો છે ને કે થાકી પાકીને ખૂણામાં જતા રહે. તો ધરતીનો છેડો ઘર છે, પણ હવે એ ઘર ઘર રહ્યું નથી. શેના માટે? તો આજે આધુનિકતા વધી છે. આધુનિકતા વધી એટલે સુવિધા અને સગવડતાઓ વધી છે. તમે વિચાર કરજો, આ બાજુ વડીલો છે, તો આ બધા વડીલો જે વર્ષો પહેલા 25-30-40 વર્ષ પહેલા ગામડાની અંદર જે ઘરની અંદર રહેતા એ ઘર કરતા અત્યારે ઘરના એલિવેશન બદલાયેલા છે. ઘરનો બાહ્ય દેખાવ છે ને ડિઝાઇન છે એ બદલાઈ ગઈ છે. ઘરની અંદર જે ફર્નિચર છે ફર્નિચર બદલાઈ ગયેલું છે. ઘરની અંદર જે મશીનો છે મશીનો બદલાઈ ગયેલા છે. ઘરની અંદર કલર અને ઘરની અંદર જે ટાઇલ્સ છે ટાઇલ્સ પણ બદલાઈ ગયેલી છે. બધું જ બદલાઈ ગયેલું છે ઘરની અંદર. પણ છતાં જે ઘરની પરિસ્થિતિ કેવી છે, આ દુનિયાભરની અંદર આવી પરિસ્થિતિ છે. કાલે અંગ્રેજીની અંદર થોડા મહિનાઓ પહેલા ટાઈમ મેગેઝિનની અંદર એક સર્વે આવેલો હતો કે આજે દુનિયાની અંદર જે કોઈ પરિવારની અંદર રહે છે એની પરિસ્થિતિ કેવી છે. હવે તમે સાંભળજો ખાલી, એનું ગુજરાતી પણ આપણે કરીશું, પણ આવું ન હોય તો આંગળી ઊંચી કરજો. એને કહ્યું કે ધીસ આર ધ ટાઈમ્સ,
અત્યારે સમય કેવો છે આપણે કહ્યું આગળ, એમ કે છે કે ધીસ આર ધ ટાઈમ્સ, કેવો તો સેન્સિયર હાઉસીસ બટ બ્રોકન હોમ્સ, મકાન બહુ જ સારા. તમે મુંબઈની અંદર જાઓ, 6 રૂમ અને રસોડું 73 કરોડનું છે, ખાલી 6 રૂમ અને રસોડાની કિંમત 73 કરોડ રૂપિયાની છે. કહે છે કે સેન્સિયર હાઉસીસ બટ બ્રોકન હોમ્સ, પણ ઘર કેવા છે? મકાન મોંઘા છે પણ ઘરની અંદર ઘર સારા છે. ઘર એટલે શું? ઘરની અંદર રહેનાર સભ્યો એ મોંઘા છે, એ તો તૂટેલા છે, કોળીની કિંમતે કોઈની રહી નથી. પછી કે છે કે ધીસ આર ધ ટાઈમ્સ ડબલ ઇન્કમ બટ મોર ડિવોર્સિસ. આજે સમય કેવો છે કે ઘરની અંદર પતિ અને પત્ની બંને ભણેલા છે તો બંને નોકરી કરવી છે અને બંને વધારે પગાર લાવવાની હરીફાઈની અંદર ઉતરેલા છે. સ્ત્રીને એમ કે હું પુરુષ કરતા વધારે પગાર લાવું, પુરુષને એમ કે હું એના કરતા વધારે લાવું તો મારું ઘરમાં વધારે ચાલે. આ વધારે પગાર અને બંને નોકરી કરવાની હોડમાં ઉતર્યા તો પરિસ્થિતિ શું આવી? ડબલ ઇન્કમ બટ મોર ડિવોર્સિસ. બંને ઘરની અંદર આવક છે ડબલ થઈ ગઈ પણ છૂટાછેડાનું પ્રમાણ વધી ગયું. ઘણીવાર છૂટાછેડા ન થયા હોય તો કિનારે આવીને ઉભા હોય, ક્યારે તૂટી જાય કંઈ કહેવાય નહીં, પણ એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. પછી કહે છે કે ધીસ આર ધ ટાઈમ્સ સ્ટીપ પ્રોફિટ બિઝનેસ બટ વેરી શેલો રિલેશનશીપ. આજે ધંધો છે ને 5-10% નફાનો નહીં, 500-500% નફાના ધંધા થઈ ગયા છે, પણ સંબંધો કેવા છે? છીછરા થઈ ગયા છે. ધારો કે વર્ષો 2 વર્ષ પહેલા આપણને ખબર છે કે રિલાયન્સ ગ્રુપની અંદર 500-700-700% નફા બંને ભાઈઓ કરતા હતા. રિલાયન્સની અંદર અનિલ અંબાણી અને મુકેશ અંબાણી બંને ધંધા કરતા હતા, પણ એમાં લખ્યું ને વેરી શેલો રિલેશનશીપ. પણ બે સગા ભાઈઓ વચ્ચેનું અંતર કેવું હતું? જો બંને ધંધા કરોડો રૂપિયાના જમાયા છે પણ એક જ પિતાના એક જ લોહીની અંદર રહેલા બે ભાઈઓ વચ્ચેના સંબંધો, આખી દુનિયા જાણતી હતી કે બંને વચ્ચે ઝઘડો થયો. તો આજે પૈસા તમને મળશે, સુવિધાઓ મળશે, પણ જે જગ્યાએ તમારે ઘરની અંદર થાક્યા પાક્યા ઘરમાં આવવાનું છે એ ઘરની અંદર પગ મૂક્યા પછી શાંતિ મળે છે? આ એક ઘરનો નહીં, દરેક ઘરની અંદર સલગતો પ્રશ્ન છે. ઘર ઘરની રામાયણ છે. રામાયણ તો એકવાર થઈ ગઈ, એક જ ઘરની અંદર થઈ, પણ એને વાંધો આવ્યો નથી. પણ ત્યાર પછી તો દરેક ઘરની અંદર આ રામાયણ ઊભી થઈ. સત્સંગ કરીએ છતાં પણ મોટા પુરુષની આજ્ઞાથી અમુક નથી થતો ને, એટલે સત્સંગ કરવા છતાં પણ આપણને દુઃખ છે એ રહ્યા કરતું હોય છે. આપણા અમદાવાદની અંદર એક સોની સાહેબ છે, આ એમના અનુભવના આધારે, જો મોટા પુરુષ અને બીજા એમના પોતાના અનુભવના આધારે, એટલા માટે કે અમદાવાદની અંદર એક ફેમિલી કોર્ટની અંદર પોતે જજ તરીકે પોતાની સેવા ગુજરાતની અંદર આપી રહ્યા છે. છેલ્લા 30 વર્ષના અનુભવના આધારે એમણે 4-5 મહિનાના પહેલાના પ્રકાશની અંદર પોતાનો અનુભવનો લેખ લખેલો હતો. અને અનુભવના લેખની અંદર આ સોની સાહેબ એ પોતે એવું કહે છે કે લગ્ન કરવા અઘરા નથી પરંતુ એને ટકાવી રાખવાની અઘરા છે. કરવા અઘરા નથી એ તો ગમે તે કરી નાખે, પણ છેલ્લા શ્વાસ સુધી એ લગ્નને જેવા પહેલા દિવસે એકબીજા પ્રત્યે પ્રેમ હોય એવા જ સંબંધો સાચવીને છેલ્લા જ્યાં સુધી મરે ત્યાં સુધી સંબંધને સાચવાને, સોની સાહેબ કહે છે કે અઘરા છે. સંસાર ઉભો કરવો અઘરો નથી પરંતુ એને ચલાવવો ને શાંતિથી એ વધુ અઘરો છે. ઉભો તો ગમે તે કરી નાખે પણ શાંતિથી, અને એમાં પણ સત્સંગ થયા પછી સ્વામિનારાયણીય પ્રણાલિકા પ્રમાણે ચલાવવો કેટલો અઘરો છે. જેમ ફૈબા ન ચલાવી શક્યા તો મહારાજને ગમ્યું નહીં, તો એવી રીતે આ ચલાવવો બહુ અઘરો છે. પછી અમને વાત કરી પોતે, કારણ કે પોતે ફેમિલી કોર્ટના જજ છે, એને કહ્યું કે આજે છૂટાછેડાનો દર દિવસે ને દિવસે વધતો જાય છે. ઘરની અંદર બે વ્યક્તિ રહેતા હોય દિવસે ને દિવસે વધતો જાય છે. પછી એને કહ્યું કે એના કરતા પણ વધુ ભયજનક કોઈ હોય તો ઇમોશનલી ડાયવર્સ ફેમિલી. એટલે કે શું? ઘરની અંદર રહેતા હોય ભેગા પણ છતાં મનથી જુદા હોય. તમે જોજો, ઘરની અંદર ઘણીવાર ભેગા હોય પણ બોલવાનું હોય નહીં. એક ઘરની અંદર આવે તો બીજો ઘરની અંદર બહાર નીકળે. છોકરો આવે તો બાપ બહાર જાય, બાપ આવે તો દીકરો બહાર જાય. એક ઘરની અંદર આવે તો ડીશ મૂકીને બહાર જતા રહે, બાજુની અંદર ડીશ જમી જાય ને પછી બીજા આવીને જમે. એટલે કે છે કે અત્યારે શું છે, ભયજનક વસ્તુ કઈ છે? છૂટાછેડા કરતા ઘણીવાર એમ કે આપણા ઘરમાં છૂટાછેડા નથી થયા, એટલું સારું છે. પણ એના કરતા ખતરનાકમાં ખતરનાક વસ્તુ એ છે કે સત્સંગ થયા પછી પણ ઘરની અંદર 2-5 વ્યક્તિ વચ્ચેના બોલવાના સંબંધો 5 વ્યક્તિ વચ્ચેના સારા નથી. હવે આ તો કેટલું ખતરનાક કહેવાય. જ્યાં તમારે મોટાભાગનો સમય ગાળવાનો છે ત્યાં બોલવાનું, એકબીજાનું મોઢું જોવું ગમે નહીં, પ્રેમથી વાત કરવાનું ગમે નહીં, જોડે બેસીને ભગવાનની ઘરસભા કરવાની પણ ગમે નહીં, તો પછી ક્યાં જવું? પૃથ્વીનો છેડો ઘર, પણ એ ઘરની અંદર આવ્યા પછી પણ શાંતિ ન હોય તો કયો છેડો શોધો? તો આ
સોની સાહેબ કે છે કે આજે આવી પરિસ્થિતિ છે અને એને પછી આગળ વાત કરી કે આજે પરિવારની અંદર માતા પિતા અને સંતાનો વચ્ચેના, ભાઈ ભાઈ વચ્ચેના, પતિ પત્ની વચ્ચેના, સાસુ વહુ વચ્ચેના સંબંધોમાં અશાંતિ અને અણવિશ્વાસ દિવસે દિવસે વધતા જાય છે. આ એને કેવી રીતે નક્કી કર્યું? એમના મનુમાનથી નથી કર્યું, એમને કહ્યું કે કૌટુંબિક સમસ્યાનો ઢગલો દિવસે ને દિવસે મોટો એટલી હદ સુધી થઈ ગયો કે ભારતની ન્યાય પ્રક્રિયાની અંદર કોઈ દિવસ ફેમિલી કોર્ટની વ્યવસ્થા ભારતમાં હતી જ નહીં, પણ છેલ્લા 5-7 વર્ષથી ભારતની અંદર ફેમિલી કોર્ટ એટલે કે કુટુંબના પ્રશ્નોના સમાધાન કરવા માટે જુદી કોર્ટ ઊભી કરવી પડી અને હજી તો શરૂઆત જ થઈ છે. એટલે કે અમદાવાદની અંદર આ ફેમિલી કોર્ટની વ્યવસ્થા થઈ કે જ્યાં પોતે જજ તરીકે, ન્યાયાધીશ તરીકે પોતાનું કામ કરે છે અને કહ્યું ફક્ત અમદાવાદની અંદર અમારી ફેમિલી કોર્ટની અંદર 90,000 કેસ ફેમિલી કુટુંબના ઝઘડાના થપ્પો પડેલો છે ફક્ત અમદાવાદનો. અને એમને લખ્યું છે કે આ કેસ મૂળ સંખ્યાના 20% આવેલા છે. ઘરની અંદર જે ઝઘડા છે ને એના 20% કેસની અંદર આટલો થપ્પો છે તો પછી બીજા શહેરોની તો વાત જ જુદી. અમદાવાદ છે તો વડોદરાનું જુદું, મુંબઈનું જુદું, ભરૂચનું જુદું, સુરતનું જુદું, રાજકોટનું જુદું. એક જ શહેરની અંદર આટલા બધા પ્રશ્નો એક જ કુટુંબની અંદર રહેનાર વ્યક્તિઓની અંદર હોય તો ક્યાં પરિસ્થિતિ હશે? એને કહ્યું કે આજે દિવસે ને દિવસે આનું પ્રમાણ છે વધતું જાય છે. એટલે બાપા કહે છે કે જો એની અંદર એક કેસ આપણો ઉમેરવો ન હોય ને તો સ્વામી કહેશે કે આ ભૂલશો નહીં, ભલા થઈને આને કરજો. કઈ ક્રિયા કરવાની કહે છે? કઈ? ઘર સભા સ્વામી કહે છે કરજો. આપણને એમ કે બાપા બોલ્યા, એમાં શું? સ્વામીને જયારે પૂછવામાં આવ્યું લિખતે સંત સુજાણ, એમાં બાપાને કહ્યું બાપા કૌટુંબિક શાંતિનો ઉપાય શું છે? ત્યારે સ્વામી બોલ્યા, સ્વામી કે મોટું મન રાખવું, ઘરની અંદર કોકની ભૂલ થાય તો ક્ષમા કરવી. બીજું બાપાએ બોલ્યા, એકબીજાને સમજવાની કોશિશ કરો. ઘરની અંદર એકબીજાને આપણે સમજી નથી શકતા કે આને આમ કેમ કર્યું, એકબીજાને સમજવાની કોશિશ કરો. ત્રીજું બાપાએ કહ્યું કે ઘર સભા કરો. અને ચોથી વસ્તુ બાપાએ એમ કહી કે સત્સંગ નિત્ય કરો. આપણને એમ કે બાપાએ આવું કહ્યું એટલે ઠીક છે, એવું નથી. આ સોની સાહેબે પોતાના અનુભવના આધારે કહ્યું કે આટલા બધા કેસ આયા, કુટુંબો તૂટતા જાય છે, સંબંધો વણસતા જાય છે, એનું કારણ શું છે? એને કહ્યું કે સહન શક્તિ અને સમજણ શક્તિનો અભાવ. જેમ સવારે પૂજ્ય ઘનશ્યામ બાપાએ કહ્યું તો એમ સહન શક્તિ એક તો ઘટતી ગઈ છે અને એકબીજાને સમજવાની શક્તિ છે ઘટતી ગઈ છે. એટલે હમણાં 4 વર્ષ પહેલા મુંબઈની અંદર સ્ટીફન કોવી કરીને અત્યારે દુનિયામાં એક બહુ જ મોટા મેનેજમેન્ટ એને 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ નામની એક બુક લખેલી છે, એ વ્યક્તિનો ત્યાં સેમિનાર હતો. 3 કલાકનો સેમિનાર હતો. 3 શહેરની અંદર એમણે સેમિનાર કર્યો, એક મુંબઈની અંદર, કલકત્તાની અંદર અને મદ્રાસની અંદર. 3 દિવસની અંદર 7.5 કરોડનો ચાર્જ આપ્યો. 3 કલાકનો ચાર્જ 7.5 કરોડનો આપ્યો. આ 3 દિવસની આવી શિબિર હતી. શિબિરનો સાર શું હતો? તો ટાઈમ મેગેઝિન છે એની અંદર આખું શિબિર જે થયેલ એનો સાર છે એક બોક્સની અંદર લખેલો હતો, બોલ્ડ લેટરની અંદર એટલે ઘાટા અક્ષરની અંદર એક ચોરસ કરીને લખેલું હતું. આ 3 દિવસની શિબિરનો સાર ફક્ત એટલો જ હતો કે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો. અને 7.5 કરોડ રૂપિયા લઈ ગયા અને બાપાએ હસતા હસતા આપણને કહી દીધું કે એકબીજાને સમજવાની કોશિશ કરો. એટલે આપણને એમ કે બાપા તો બોલ્યા કરે, આ તો 7.5 કરોડ લેતા નથી એટલે. બાકી એક વખત સ્વામીના મુખમાંથી કોઈ શબ્દ નીકળી ગયો એના સિવાય આ દુનિયાની અંદર બીજો કોઈ જવાબ હોય જ નહીં. જો આપણે કુટુંબની અંદર શાંતિને સારી રીતના સત્સંગ કરવો હોય તો આ વસ્તુ ફિક્સ છે કે કરવું જ પડે. અને આપણા કુટુંબના બાપાએ કહ્યું છે આ સત્સંગીના ઘરની અંદર જ આપણા ઘરની અંદર આવા આવા પ્રશ્નો હશે. ઘણીવાર કેવું થતું હોય છે કે આપણા ઘરની અંદર છોકરાઓ છે એ આધુનિક જમાનાની અંદર વધારે પડતી આધુનિકતા રાખે છે. હરિભક્તો મળવા માટે સંતોને આવે એટલે એને કે સ્વામી આ છોકરાને સમજાવો. સત્સંગી હરિભક્તો એ આવીને કે સ્વામી આ છોકરાને સમજાવો કે કેમ કે સ્વામી હવે એની વધારે પડતી માગણી છે, પાર્ટીઓની અંદર જવાના ખોટા ખર્ચા માગે છે, જરૂર નથી તો પણ એ મોબાઈલ ફોન માગે છે, બાઇક માગે છે, અને હવે મારી પરિસ્થિતિ એટલી નથી, હું એટલા પૈસા કમાતો નથી, ને બાઇક અને મોબાઈલ આપ્યું તો એમનામ પાણીથી ચાલે છે? એકવાર લોન ઉપર લઈને ધારો કે બાઇક સ્વામી કે સ્વામી લઈ આપ્યું પણ પછી દર મહિને પેટ્રોલ પુરાવવાનો ખર્ચો ક્યાંથી આપે? ને કહ્યું કે સ્વામી મને ખબર છે કે મહિને 6,000ના પગારમાં અમારું બધું ફિક્સ બેલેન્સ હોય, એમાં લાઇટ બિલ ભરવાનું હોય, દૂધના પૈસા કાઢવાના હોય, તેલના પૈસા કાઢવાના હોય, શાકભાજીના પૈસા કાઢવાના હોય, એની અંદર એ મને મોબાઈલ માગે છે,
અને એ પણ મોબાઈલ 10-15 હજારનો માગે છે, બાઇક માગે છે, મોબાઈલ ફોન લેતો મહિને 200-300નો બિલ, બાઇક લેતો એનું બિલ ક્યાંથી આપવું? હવે માનવા તૈયાર નથી, સમજવા તૈયાર નથી, બહુ મોટો હેડેક ઉભો કર્યો છે. અને ઘરની અંદર કાયમ આવે ને ઝઘડા કે બીજાના મા બાપ લઈ આપે છે, તમે અમને સમજતા નથી, અમારા પ્રત્યે તમને પ્રેમ નથી, તમે ચિંગુસ થઈ ગયા છો. આવા પ્રકારની ફરિયાદ કરીને રોજ ઘરની અંદર ઝઘડે છે. આ સત્સંગી ઘરની અંદર આવું બને છે. હવે આ છોકરાને જો સમજાવવો હોય તો બાપા કહે છે કે આ ભૂલશો નહીં, એ તો જ સમજશે કે તમે એને લઈને ઘરમાં બેસી અને ઘરસભા કરશો ને તો ઘરસભાના સંતોએ લખેલા ગ્રંથની અંદર જેમ તેમ જ્યાં ત્યાં ચલાવવું, કરકસર કરવી, સાદાઈ રાખવી, આ બધા પ્રસંગો સાથેના લેખ મૂકેલા છે. એક વખત એના કાને પડશે ને તો ખ્યાલ આવશે કે યોગી બાપાના જીવનમાં તું જ્યાં ત્યાં જેમ તેમ ચલાવું, તો એવા પણ પ્રસંગો છે કે છોકરા સમજી ગયા છે. થોડા મહિનાઓ પહેલા આપણું સ્પેશિયલ ઘરસભાનો પ્રકાશ આવેલું હતું, બધાને ખ્યાલ હશે, એમાં હરિભક્તોના અનુભવ એની અંદર ઘરસભાના લખેલા. તો આવા છોકરાઓ પણ સુધરી ગયેલા હતા. તો આપણા ઘરમાં જો આવો પ્રશ્ન હશે જ, એને સુધારવો હોય તો બાપા કહે છે કે ઘરસભાની અંદર તમે બેસો. બીજું, ઘણીવાર સંતો પાસે તમારામાંથી જ હરિભક્તો આવીને કહે છે કે સ્વામી આ ભણી ગણીને આવ્યો, હવે ઘરની અંદર એવું છે કે આપણે એને કંઈક કહીએ અને બોલવાનું સેજ થાય તો એની મમ્મી સામે કે મારી સામે ગમે તેવું બોલી જાય, ટૂંકારે બોલી જાય, ગાળો આપી દે અને મારામારી પણ કરી બેસે છે. માતા પિતા ઉપર સત્સંગીના છોકરાઓ કિશોરો હાથ ઉપાડેલા સંતો પાસે પ્રસંગો આવેલા છે. હવે બહારનાની તો વાત નથી કરતા, આ બધા પ્રસંગો આપણા પોતાના ઘરની અંદર સત્સંગ અક્ષર પુરુષોત્તમ BAPSના ત્યાં જ બને છે. અને પછી રડતા રડતા આવે કે સ્વામી કોઈને માનતો નથી ને કંઈક બોલે તો ગમે તે કરે તરત ના જ પાડી દે છે, કઈ ગાંઠતો જ નથી. અને ઘરમાં હું ન હોય, નોકરીએ ગયો, તેની મમ્મી બોલે તેને તો ગાળો આપી દે અને ઘણીવાર તો મારી દે. હવે આવી પરિસ્થિતિ સત્સંગીના ઘરમાં આવે, તમે કોને કહેવા જશો? બાજુવાળાને કહેવા જશો? તેમ લો મોટા ઉપાડે સત્સંગમાં ગયા, તમે શું શીખ્યા, શું મળ્યું તમારા છોકરાને? તો આ છોકરાને સુધારવા માટેનો જો કોઈ ઘરની અંદર આ પ્રશ્નની શાંતિ માટેનો ઉપાય, તો સ્વામી કહે છે કે આ જરૂર ભૂલશો નહીં. એટલા માટે બાપાએ જરૂર કહ્યું કે આના સિવાય તમને બીજો કોઈ ઉપાય મળશે નહીં. ઘણીવાર એક હરિભક્ત છે, હમણાં ત્યાં અમે ભરૂચની અંદર હતા ત્યારે એક વડીલ હતા, ગુણભાવી જેવા હતા, એ આવ્યા. હજી એને સત્સંગ નહોતો પણ ત્યાં આવ્યા અને આવીને પછી વાત કરી કે સ્વામી છોકરાઓ છે, હવે સેવા કરવા તૈયાર નથી. પછી કહ્યું કે સ્વામી ગુણભાવી જેવા હતા કે સ્વામી થોડી ચોખઠા જોઈએ છે, તો તમારા કોઈ હરિભક્તોને કોણ ચોખઠા કરાવી આપે? એટલે પૂછ્યું કે બિચારા ગરીબ હોય, કદાચ એવું પણ બને તો એને ચોખઠા ના હોય તો આપણે કંઈક વ્યવસ્થા કરશું, વાંધો. એટલે ખાલી પૂછપરછ સંતોએ કરી કે તમારા દીકરા ખરા? એટલે કે હા બાપા સ્વામી, કે ત્રણ દીકરા છે. તો કદાચ ત્રણ દીકરા હોય પણ કદાચ બહુ સામાન્ય સ્થિતિ હોય તો એટલું સગવડ ના કરી શકે એવું હોય. એને પૂછ્યું કે દીકરા ભણેલા છે? કે હા સ્વામી ભણેલા છે ને. કે શું નોકરી કરે છે? કે હા. ક્યાં? એટલે કહ્યું કે સ્વામી એક દીકરો છે ને એ ONGCમાં નોકરી કરે છે. કે કેટલો પગાર છે? કે મહિને 70,000નો પગાર છે. કે બીજો? તો કે બીજો સ્વામી GNFC ભરૂચમાં છે, GNFCમાં નોકરી કરે છે, એનો 45,000નો પગાર છે. કે ત્રીજો? કે એને ધંધો છે, એને મહિને લગભગ 35-40 હજાર રૂપિયા તો મહિને એને નફો મળે છે. એક પિતાને 70, 40 અને 35 હજારના પગારદાર ત્રણ દીકરા છે. એને કહ્યું કે સ્વામી એક ચોખઠું કરાય આપો તમારા હરિભક્તોને કહીને. તો કહ્યું કે આ લોકોને ચોખઠું 70,000 કરતા મોંઘું હોય છે? ચોખઠાની કિંમત કેટલી હોય? એને કહ્યું કે સ્વામી ચોખઠું કરવાની વાત તો જુદી છે, પણ ONGCની અંદર કદાચ કોકને ખ્યાલ હશે, ONGCમાં એવું છે કે જે નોકરી કરતા હોય ને એના માતા પિતાના દવાની તમામ જવાબદારી, તમામ ખર્ચો ONGC કંપની આપે છે. તો એને કહ્યું કે સ્વામી મારા ચોખઠાના પૈસા એ વાપરી ખાય છે ને મને નથી લઈ આપતો. જો આ કઈ જગ્યાએ દુનિયા જઈ રહી છે, પોતાના સગા બાપને ત્રણ આટલા પૈસાદાર દીકરાઓ છે છતાં પણ જો સંસ્કાર નથી ને, કેટલું એને લાગતું હશે? તમે વિચાર કરો, ધરતી જમીન આપે તો ઉતરી જાય કે નહીં? પોતાના દીકરા છે, જ્યારે ભગવાન પાસે હાથ લાંબા કરવા પડે છે. તમારે જો ચોખઠા પાંટે સંતો પાસે આવું ન હોય ને તો ઘરસભા કરજો, નહીતર આપણે ચોખઠા માગવા આવવું પડશે. સ્વામી હવે બીજું તો ઠીક છે પણ હવે ઉંમર મોટી થઈ છે, થોડા ચોખઠા કરાય આપો સારું છે. સંતો બિચારા દયાળુ છે કે કરી આલશે, એનો વાંધો નથી, પણ આવું કરાવવું ના પડે ને. તો બાપા કહે છે કે જરૂર ભૂલશો નહીં. આપણને આ નાની વસ્તુ લાગે છે, બીજું બધું વધતું ઓછું થશે, 2 રૂપિયા ઓછા આવશે અથવા તો 2 કિલો કે 2 મણ ખેતરની અંદર અનાજ ઓછું પાકશે ને તો ચાલશે, પણ જે પાક્યું છે એને સારી રીતના ખાવું હોય ને તો પણ છોકરાઓને સંસ્કાર આપવા અથવા તો ઘરની અંદર જે છે એને શાંતિથી સુખપૂર્વક રહેવા માટે સત્સંગ અને ઘરસભા માટે ટાઈમ આપજો. નતર આ બનેલા પ્રસંગો આજ વર્ષો પહેલાની વાત નથી, આજની જ વાત છે.
આવા પ્રસંગો છે એ અવારનવાર છે એ બનતા રહેતા હોય છે. થોડા દિવસ પહેલા એક વખત હરિભક્ત ગુણભાવી જેવા છે, હજી હરિભક્ત નથી, પણ હવે એનો એક દીકરો છે, હોશિયાર છે, એના પત્ની છે, ઘરની અંદર કંઈ બોલચાલ થઈ તો આને બિચારાને કંઈક પગાર હતો, નોકરી હતી કંઈક 6-1 હજારનો, પણ નોકરી છૂટી ગઈ કારણ કે એના પત્ની જોડે બોલવાનું થયું તો એના પત્નીનો કંઈક સારો નોકરીમાં હતો કે એના દ્વારા એને મારી નોકરી કઢાઈ નાખી. છોકરો પણ સારો છે તો બેય ભેગા થઈ એને કહ્યું કે મને હવે ઘરમાંથી તગેડી મૂક્યો, બહાર કાઢી મૂક્યો, 6 મહિનાથી હું ફૂટપાથ ઉપર સૂ છું, 6 મહિનાથી કંઈક ખાવાનું મળે તો ભીખ માગીને ખાઉં છું, કે મારા પત્નીને મારો દીકરો ઘરમાં પેસવા દેતા નથી અને નીચે કોથળો પાથરું છું અને ઉપર પ્લાસ્ટિક ઓઢી અને મચ્છરથી બચવા માટે 6 મહિના પસાર કરું છું. પોતાનો દીકરો અને પોતાની પત્ની જેને અગ્નિની સાક્ષીએ 7 ફેરા કરીને આવેલા, પણ કોણ જાણે કેમ ક્યારેક કયું બની જાય છે ને, પછી કોઈ સમજવા તૈયાર નથી થતા. તો આ બધું નજીકની અંદર જ બની રહ્યું છે. આપણી આજુબાજુ આ બધા પ્રસંગો તમને દેખાતા હશે. જો આવું તમારે ઊભું ન કરવું હોય ને તો બાપા આપણને એટલે કે છે કે ઘર સભા આટલું જરૂર યાદ રાખીને, અમારું વચન છે, યાદ રાખીને તમે કરજો. ઘરની અંદર નાની નાની વાતની અંદર ઝઘડા થઈ જાય, જો બે વ્યક્તિ હોય ને, હવે વ્યક્તિ છે સહન શક્તિ ઓછી હોય તો, આ તો સવારે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ વાત કરે કે લવ્યા દરજીનો પ્રસંગ કહેલો, તો એક લવ્યો દરજી ભૂંડ કેરાળા ગામમાં સાવરકુંડલાની બાજુમાં થઈ ગયો, એ તો સારું થયું, એક થતો રહ્યો, એનું એક પ્રસંગ છે, બાકી ઘેર ઘેર બહાર નથી પડતા. બરાબર છે ને? ઘેર ઘેર બાકી જો આનો ગ્રંથ બનાવવામાં આવે તો કેટલા લવ્યા દરજી બહાર આવે આજના? દર વખતે કૂવામાં નથી પડતા કે દર વખતે એને 12 મહિનો સંચો નથી ચલાવવો પડતો, પણ 2-5 ટાઈમ તો ભૂખ્યા રહેવું પડે છે. 2-5 ટાઈમ ઝઘડા થયા પછી નથી ખાવાનું આપતા, નથી બનાવતા, ભૂખ્યા તો રહેવું પડે છે. પછી અશાંતિના અંતે પછી તૂટેલી વસ્તુ સંધાય તો થૂકના લોંધાથી કેવી સંધાય? સામાન્ય વસ્તુ બસ કે એક વખત કહ્યું અને ઘરની અંદર ન થયું પછી ઝઘડો, ને ઝઘડો કેટલું મોટું પરિણામ સર્જી નાખે છે. તો આ પ્રસંગો પણ સત્સંગની ત્યાં જ બને છે. એવું તો છે ને, સત્સંગી બન્યા એટલે ભ્રમરૂપ થવાના માર્ગે છીએ, પણ ખાવા પીવાનું તો મંદિરમાં આવ્યા પછી થઈ જાય છે, ઘરમાં તો થતું જ હોય ને. તમે મંદિરમાં જમવા ગયા ને ખૂટી ગયો તો નથી ખોટું લાગતું? નથી ઝઘડો કરતા? કાર્યકરો નથી કહેતા, સંતો નથી કહેતા, પણ કાર્યકરો ને કોઈ તો સંતો પાસે આવે છે ને. ભગવાનના ત્યાં મંદિરમાં આવ્યા પછી પણ ખાવા પીવામાં સેજ આગુ પાછું થયું હોય તોય આપણને ખોટું લાગે, માઠું લાગે, ને કેટલું બધું બોલી નાખીએ. તો તમે વિચાર કરો ઘરમાં શું નહીં કરતા હોય તમે. તો એના સમાધાન માટે સ્વામી બાપા કે છે કે આ બનશે, કારણ કે માણસ છે, સ્વભાવ છે, પણ એ ન ટળે એવું નથી. એની દવા કઈ છે? તો કે છે દવા એની એ છે કે શાંતિથી રાત્રે ભેગા થઈ અને સત્પુરુષની આજ્ઞાથી ઘર સભા કરો, એના પરિણામ મળે છે. વિશ્વાસ રાખીને જો કરી હોય ને તો ભલે આજે નથી બેસતા, પણ એક વખત તમે ચાલુ કરો, એવું બનશે કે એક બેસીને બીજો ઉભો થાય, પણ 2 મહિના 3 મહિના 6 મહિના પછી એવા અનુભવ છે હરિભક્તોના કે બેસતા થયા અને જે આવું ઘરની અંદર પતિ પત્ની વચ્ચે, છોકરાઓ વચ્ચે આવા સંબંધો હતા એ પછી ધીમે ધીમે કરતા કરતા ઓછા થવા મળ્યા અને પછી એકદમ સત્સંગ પણ થવા મળ્યો. ઘણી વાર કેવું બને કે હરિભક્તો સંતો પાસે આવી અને કે કાં તો ભાઈને સત્સંગ હોય અને એમના પત્ની બહેનને સત્સંગ હોય નહીં. એટલે બનતું એવું હોય કે પેલાને સત્સંગ હોય એટલે પછી એની ઈચ્છા શું હોય કે રવિવાર હોય એટલે આપણે મંદિરે જવું જ છે. જે ભાઈને સત્સંગ છે એટલે આવીને કે સ્વામી એવા પ્રશ્નો ઉભા થાય છે ને, આનું શું કરું કે ભાઈ કેમ કે રવિવાર હોય એટલે મારે એમ છે કે યોગી બાપાની આજ્ઞા છે એટલે આપણે સભામાં જવું જ છે, આપણા ગામમાં સભા હોય તો એમાં જવું જ છે, આપણે આવું કંઈક બાપા આવ્યા હોય તો દર્શન કરવા માટે જવું જ છે. જે વખતે સત્સંગનું આયોજન કર્યું હોય કે સ્વામી એ જ વખતે મારા પત્ની એમ કે આપણે હવે પિક્ચર જોવા જવું છે, એને ખબર પડી જાય કે આને આયોજન જાય હવે આને ટાઈમે શોર્ટ મારવું, અને પછી જો આમ ખેંચવા જાય તો આમ જાય, ને પછી જો ઝઘડી ના આવે પરાણે જો મંદિરે સ્વામી કે આવી જઈએ તો 2 દિવસ બોલવાનું બંધ થઈ જાય છે. એક હવે તમે કોઈ દિવસ તમારે દર રવિવારે મંદિરે જવાનું હોય, આપણે આ વખતે હોટલમાં ખાવા જવું છે, આના ક્યાં બેસવા જવું છે, હવે એ રવિવારના સભાના સમય જ તૈયાર થાય છે, હવે શું કરવું? તો આવું ઘણાના ઘરની અંદર હશે કે તમે જ્યારે સત્સંગનું આયોજન કર્યું હોય, સેવાનું આયોજન કર્યું હોય, ત્યારે એને પોતાનું આયોજન કરી નાખ્યું હોય. રીતના ભાઈઓ માને બહેનોમાં બંનેમાં એક તરફ સત્સંગ હોય કોઈ પણ એક બાજુનો, ત્યારે આવા પ્રશ્નો બને. હવે બીજી બાજુ સત્સંગ કરાવવા માટે બીજો કોઈ ઉપાય નથી. બાપા કે શાંતિથી તમે એકલા ઘર સભા ચાલુ કરો, ભગવાન એનામાં પ્રવેશ કરશે, જેનામાં નથી એ ધીમે ધીમે ધીમે ધીમે કરતા કરતા આવશે. તો આવા પણ પ્રસંગો છે, આપણા ઘરની અંદર જ બને છે. ઘણીવાર એવા પ્રસંગો અથવા તો એવી વાતો ઘરની અંદર હોય કે ઘરની અંદર તમે તમારા પત્ની છો, તમારો છોકરો છે, તમને સત્સંગ છે અને તમારા ઘરની અંદર તમારા ધર્મપત્નીને સત્સંગ નથી, તો પ્રશ્ન શું ઉભો થાય છે? હવે છોકરાને કઈ બાજુ વાળવો?
એટલે પેલા આવીને કહ્યું કે સ્વામી હવે મોટો પ્રશ્ન ઉભો થયો છે કે શું, મારી ઈચ્છા એવી છે કે મારો દીકરો છે સંતો પાસે જાય, મારો દીકરો સવારે પૂજા પાઠ કરે, મારી ઈચ્છા એવી છે કે મારો દીકરો છે એ મંદિરે જાય, આરતી કરે, સભાની અંદર જાય, કિશોર મંડળની અંદર જાય, બાળ મંડળની અંદર જાય. તો કે માં વાંધો શું છે, સારું છે ને? કે સ્વામી વાંધો એ છે કે એની માને એવું છે કે હવે આપણે તો કઈ ભોગવ્યું ને, આપણે આધુનિક થયા ને, તો છોકરાને આપણે હવે હમણાંથી ભગત બનાવો નથી, એને કોમ્પ્યુટરમાં મોકલો, એને પાર્ટીઓમાં મોકલો, એને ડાન્સમાં મોકલવો છે, એને મંદિરમાં મારે નથી મોકલવો. હવે હું તો 8 કલાક નોકરીમાં હોય, ઘરમાં તો એની પાસે હોય, તો એવું એવું ભૂસું એના મનની અંદર ભરાઈ દે છે કે સંઘનો અભાવ નાખી દે છે. તો આ બંને વચ્ચે ખેંચતાણ થાય, છોકરો એક છે હું આ બાજુ ખેંચું, પેલી આ બાજુ ખેંચે, અને બંને વચ્ચે છોકરો અમારા તમાશા જોવે, અને પછી અંતે તો એ બાજુ જતો રહે છે અને છોકરો સત્સંગમાંથી જાય ને અભાવ લે છે. તો આવું પણ સત્સંગના ઘરની અંદર બને છે. તમારી ઈચ્છા હોય પણ એકને ના હોય, ઘણીવાર બેનને ઈચ્છા હોય તો ભાઈને ના હોય, ઘણીવાર ભાઈને હોય તો બેનને ના હોય. તો છોકરાને આપણે ઈચ્છા છે કે સત્સંગી કરવો છે તો એ થશે જ, કારણ કે મોટા પુરુષની આજ્ઞા છે ને. કારણ કે એના વગર તમને નહીં સુખ આવે. ઘરની અંદર ઝઘડો કરીને તમે શિબિરમાં આવ્યા છો, તો બાપાના પૂજાના દર્શન કરવા માટે આવ્યા હોઈએ તો મનની અંદર તરત આ જ બધા વિચારો હશે. તમને સ્વામીની મૂર્તિનું સુખ પણ નહીં આવે, ભગવાનના દર્શનનું સુખ પણ નથી આવતું. એના માટે આ શબ્દો, છોકરાઓ તમારા હશે ધારો કે, તો અત્યારે એટલા બધા અસહિષ્ણુ થઈ ગયા છે. એક હરિભક્ત આવ્યા ને એમ થોડા ઢીલા પડી ગયેલા ને કહ્યું કે સ્વામી છોકરો ભાગી ગયો છે. કેમ, સેના માટે ભાગી ગયો? એને કહ્યું કે સ્વામી એને ફોનનું કહ્યું કે મારે ફોન જોઈએ છે, હવે ભણે છે 12 કોમર્સની અંદર, એને ફોનની શું જરૂર? કે સ્વામી એને ગમે તેમ કરીને ફોન લીધો અને પૈસા એને વાપરવા પે તો ફોનની અંદર વાપરે, અને પછી એક દિવસ થોડો ધમકાયો, 2 કડક શબ્દો કહ્યા તો ભાગી ગયો, અને હવે આવવાની ના પાડે છે. તો સમાજની અંદર ને સોસાયટીમાં મારું ખોટું દેખાય છે, તો ગમે તેમ કહીને તમે એને સમજાવો. તો તમારા પોતાના દીકરાને ખોટું એ કરી રહ્યો છે તો તમે 2 શબ્દો કહી નહીં શકતા. એટલે હજી બધા સંતોને અનુભવ છે કે તમે સંતો પાસે આવો, એનું બેકગ્રાઉન્ડ બાંધો કે સ્વામી ગઈકાલે ને આમ કર્યું હતું, અઠવાડિયા પહેલા આમ કર્યું હતું, તમે મારું નામ નહીં દેતા, તમે છોકરાને સમજાવજો કે હવે આવું કરે નહીં, ઘરમાં ઝઘડ્યો તો ખોટું કરતો તો એવું સંતો પાસે આવીને તમે જ કહો છો, તો છોકરો તો તમારો છે, તમારું નથી કહ્યું કરતો કેમ? સંતો તો એની પાસે કેટલો સમય હોય છે, પણ આજે આપણો દીકરો આપણું સાંભળવા તૈયાર નથી. અને જો તમે કડક થઈને બોલો તો ગમે તેમ બોલી જાય અથવા ઘર છોડીને ભાગી જાય. આવા દિવસે દિવસે પ્રસંગો છે એ બનતા રહેતા હોય છે. આપણા સત્સંગીના ઘરની અંદર જ એવા પ્રસંગો બને છે કે જો આપણને શું હોય ઘણીવાર કે છોકરાઓને સત્સંગમાં નથી લાવવા, એ હમણાં ભજન નહીં કરે તો ચાલશે, હા ચાલશે, પણ પછી તમે નહીં ચાલો, એ ચાલશે એનો વાંધો નથી, પણ તમારી શું દશા થશે? છોકરા ને છોકરીઓ કે હમણાં તો એને ભણવા દો, 10મું છે 12મું છે કોલેજ છે હજી, એને પ્રમાણે એને સમજાશે ત્યારે થશે. અમને મોટી ઉંમરે સમજાયું તો એને મોટી ઉંમરે સમજાશે. હા, એને જયારે સમજાશે ને ત્યારે આપણે મોઢું ઊંચું નહીં કરી શકતા હોઈએ. કેવા પ્રસંગો આ! ઘણીવાર આપણને એમ કેવું, આપણા ઘરની અંદર જ છોકરો કે છોકરી તમને ખબર નથી હોતી. હમણાં એક આપણા હરિભગત, એમની છોકરી હતી એટલે આપણને ખબર પડે. એને કહ્યું કે તમારી છોકરી કોઈક બીજા છોકરા જોડે ખોટા સંબંધ છે એવું છે. એ કે સ્વામી મારી છોકરી મને વિશ્વાસ ને, ખોટું કરે જ નહીં. એને કહ્યું કે કોકના દ્વારા આપણને સમાચાર મળ્યા છે કે તમારા ઘરની અંદર આ કબાટ છે, કબાટની ચાવી એની પાસે રાખે છે, એની જોડે ફોન છે, તમે ન હોય ત્યારે ફોન ઉપર કલાક કલાક બીજા છોકરા જોડે વાતો કરે છે, પછી ફજેત થવું પડશે, હજી પણ તમે છે. એ કે સ્વામી મને વિશ્વાસ છે ને મારી છોકરી પ્રત્યે, એને એવું કરે જ નહીં. અને આવું જયારે કહ્યું છેલ્લે બાપા આવેલા, બાપાના આશીર્વાદ લીધા, એના લગ્ન માટે એનું બધું પૂછ્યું, આમ તેમ કર્યું, અને બાપા કહે 3જા દિવસે ભાગી ગઈ. પછી પ્રતિષ્ઠિત વ્યક્તિ મોઢું ઊંચું કરીને ફરી શક્યા નહીં. સત્સંગ તો બધું શું કરવાનું, એ તો ઠીક છે. એવા પણ પ્રસંગો છે કે સ્વામિનારાયણ BAPSના સત્સંગની છોકરી મુસલમાન જોડે ભાગી ગઈ છે. એક બે નહીં, સેંકડોના નામ સાથે આપું, મુંબઈથી લઈને અમદાવાદ સુધીના. સત્સંગીની છોકરી એક જ, કે માતા પિતા એને સત્સંગની અંદર લાવતા નહોતા. પછી સમજાશે, આ સમજો પછી, લો હું સમજવાનું. આપણને પૈસા કમાવામાં કે ખેતી કરવામાં કે બીજું બધું કરવાનું સત્સંગની પડી નથી. જેના માટે છે મોટા પુરુષમાં તમે નહીં જોડો ને સ્વામીની અંદર, તો કોઈ દિવસ ઘરની અંદર સુખ શાંતિ નહીં આવે. અને એવા પણ પ્રસંગો છે, 2004 સાલમાં સ્વામી અમેરિકામાં ગયેલા, 3 કેસ ઉપરાઉ પ્રિયવા બની ગયા કે અમેરિકાની અંદર છોકરી સત્સંગીની, એને મુસલમાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું, એના માતા પિતા રડે, સમજાવે કે બેટા આપણે આ ન કરાય, એ કે ના માણસ છે ને, ધર્મ ગમે તે હોય માણસ છે કે નહીં, એટલે અમે તો માણસ એને જોઈએ છે, ત્યાંનું કલ્ચર આવું. પછી એક રસ્તો હતો, એને કહ્યું કે બેટા જો આપણા ઘરનો એવો નિયમ છે, કોઈ પણ પગલું ભરવું હોય ને તો બાપાને પૂછવું પડે, તું એક વખત બાપાને કાગળ લખીને પૂછ, જો સ્વામી આ પાડે તો અમને કોઈ વાંધો નથી,
અને છોકરીને એટલા સંસ્કાર થોડા નાખેલા. પછી બાપાને લેટર લખ્યો, બાપાએ વાંચ્યો, પછી કાર્યકર દ્વારા બાપાએ સમજાવ્યું કે આપણે આ બધું કરવું નહીં, આપણે આપણા ધર્મની અંદર રહેવું. અને પછી છેલ્લા 2 વર્ષથી છોકરી માનતી નહોતી, અહઠ લીધેલી. એક બાપાએ કોકના દ્વારા લખાયેલા જવાબ માત્રથી એને નક્કી કરીને પેલા છોકરાને ના પાડી દીધી કે હવે તું મને ભૂલી જા, કારણ કે મારા ગુરુએને આ મંજૂર નથી. અને 3 કુટુંબ છે બચી ગયા. તો આવો તમે તમારા દીકરા કે દીકરીને સ્વામીમાં જોડ્યા છે? આપણે બધું આપશું પણ છોકરાને છોકરીને સ્વામીની અંદર બાપાની અંદર જોડી દો કે જીવનની અંદર કોઈ પણ તારે શ્વાસ લેવો હોય તો એ બાપાને પૂછીને લેજે. ગાડી છે, ઘર છે તો જુદી વસ્તુ છે, તારે શ્વાસ લેવો હોય ને તો પણ મનોમન સ્વામીને પૂછજે કે હું શ્વાસ લઉં, બાપા આ પડે તો લેજે, ના પડે તો ન લેતો, એટલા સંસ્કાર નાખી દેજો. તો તમારે કોઈ દિવસ માથું નીચું કરવાનો વારો નહીં આવે. બાકી ગમે એટલું પ્રતિષ્ઠિત હશો, આર્થિક રીતે સદ્ધર હશો, પણ એકવાર એવી થપાટ મારશે ને ઘરની અંદર કોઈક સભ્ય અથવા તો છોકરા છોકરી કે આપણે ફરી નહીં શકીએ. તો બાપા એટલે કે છે કે આ બધા પ્રસંગો આપણા ઘરની અંદર આવે નહીં, એના માટે સ્વામી કે છે કે સત્સંગ છે નિત્ય કરો, સમય કાઢો અને ઘર સભા કરો. બાકી છોકરો લઈને આવ્યા, એક આપણા હરિભક્ત છે ડોક્ટર, એક શહેરની અંદર છોકરો, એ ડોક્ટર પોતે એમડી છે, એનો છોકરો એમડી છે, અહીંયા જ MS યુનિવર્સિટીની અંદર મેડિકલની અંદર છોકરો ભણતો હતો, એને એક સિંધી છોકરી જોડે પ્રેમ થઈ ગયો, એના બાપાએ સમજાયો, એ માન્યો નહીં, અને પછી કંઈક નહીં વાંધો નહીં છોકરી સારી છે, પછી લગ્ન કરીને લાવ્યો. અને બીજા દિવસે સિંધી છોકરી એને કહી દીધું કે તારા ડોસા અને ડોસીને મારા ઘરમાં જોઈએ નહીં, જો એને રાખવા હોય તો હું નહીં રહું. હવે પેલાના બાપ સત્સંગી, કાર્યકર, બહુ સમર્પિત, અને આજે એના ઘરની અંદર રાખવા તૈયાર નથી. તો આ એટલા માટે કહું છું, ઘણી વાર એમ કે આપણા ઘરમાં નહીં બને એવું નથી, સત્સંગી હશે પણ જો સંસ્કાર નહીં આપે, તમે સત્સંગી હશો પણ આપ્યા તો ઘરની અંદર અશાંતિ. એ તમારા તમારી અંદર દીકરા સાથે, ભાઈ ભાઈ સાથે આવા અવારનવાર પ્રસંગો છે, એ બધું બનતું રહેતું હોય છે. એટલા માટે સ્વામી આપણને સમજાવે છે કે થોડો જાગો, ચેતો, અને ચેતીને પછી બાપા કહે છે કે ઘર સભા માટે થોડો સમય છે એ તમે ફાળવો, કારણ કે એના વગર બીજું આપણે ગમે તેટલું કરીશું તો લેશ માત્ર કોઈ છૂટકો છે જ નહીં. અને મહારાજની પણ આપણે ઈચ્છા સમજ્યા આગળ કે મહારાજે પણ આ જ પ્રકારનું હતું, તો એમાં ઘર સભાથી કયા કયા લાભ થાય છે અત્યારે આપણે લેતા નથી, એટલા માટે કે પ્રકાશ આખું એની ઉપર બહાર પડેલું છે. જો શ્રદ્ધા અને વિશ્વાસથી, મોટા પુરુષના વચનથી ઘર સભા ચાલુ કરીએ એટલે લાભ થાય થાય ને થાય. એની જોડે છોકરાની માંગે છે કે મારા પિતા મારી જોડે બેસતા નથી. તમે વિચાર કરો, છેલ્લા કયા દિવસે, આ છેલ્લા વર્ષની અંદર કયા દિવસે તમે તમારા દીકરા સાથે 15 મિનિટ પ્રેમથી બેઠા હોય એવું કે કયો દિવસ હતો? બીજું કોઈ જ કામ નહીં, ઉપદેશ આપવાની કોઈ જ વાત નહીં, બસ એની જોડે પ્રેમથી તમે બેઠા હોય એવો કયો દિવસ હતો? જેમ બાપા સંતો

એક વર્ષમાં 365 દિવસમાં કયો દિવસ એવો હતો કે 15 મિનિટ તમે કેવળ અને કેવળ તમારા દીકરા દીકરી કે તમારા પત્નીનું જ સાંભળ્યું છે, બીજું કંઈ જ કર્યું નથી, એવો કયો દિવસ હતો? આજે સ્વામી એના જીવનની અંદર જેટલું બોલ્યા છે ને એના કરતા વધારે એમણે સાંભળ્યું છે, હરિભક્તોનું સાંભળ્યું છે, સંતોનું સાંભળેલું છે, બધાનું. એટલે આપણને બાપા ગમે છે. હમણાં જો બાપા સાંભળવાનું બંધ કરીને બોલવાનું ચાલુ કરે ને તો કોઈ ગમે નહીં. તો આપણે જે દિવસે બોલવાનું બંધ કરીને સાંભળવાનું શરૂ કરશું ને, એટલે દીકરા દીકરી ભાઈ કે પત્ની તમારા 100% થઈ જશે. પણ આપણે કયા દિવસે સાંભળ્યું? ગમે તેવી એની વાત હોય પણ ક્યારે સાંભળી? આપણે બોલે પેલા બંધ કરીને સંભળાવવાનું શરૂ કરીએ છીએ. તો આ બધી વસ્તુ છે, ખાલી આપણે વિચાર કરશું તો ખબર પડશે. આ સમય છે, ઘર સભા સિવાય કોઈ જગ્યાએ તમને મળશે નહીં. એટલે બાપાએ આગ્રહ કર્યો છે, તમે વિચાર કરો, સંસાર મૂક્યા પછી સંસારની ચિંતા કરે ને એને ગુરુ કહેવાય. આજે એટલી બધી બાપાને ચિંતા છે અને સ્વામીએ સંતો પાસે કે જેને સંસારને કોઈ અનુભવ નથી મૂકી દીધો છે, છતાં આપણા પરિવારના પ્રશ્નોના સમાધાન માટે 3-3, 4-4 જે ઘર સભાઓની સાહિકા સંતોએ લખી છે એના વિષયો તમે જુઓ, આપણને એની પડી નથી, એ વાંચતા નથી, પછી કેવી રીતે સત્સંગનું સુખ આવે? તો ઘરની અંદર શાંતિ હશે તો તમને સત્સંગમાં શાંતિ આવશે, મનની અંદર શાંતિ રહેશે. બાકી ઘરની અંદર, પરિવારની અંદર, કુટુંબની અંદર જો અશાંતિ હશે તો બાપા સામે બેઠા હશે ને તો પણ અશાંતિ રહેશે, રહેશે ને રહેશે જ. એને ટાળવાનો બીજો કોઈ જ ઉપાય નથી. તમે છોકરાને 100 રૂપિયા આપો ને 100 રૂપિયાની જરૂર નથી, એને તમારા પ્રેમની જરૂર છે. 5 મિનિટ એની પાસે બેસો એની જરૂર છે. એને કોઈ સુવિધા સગવડતાની જરૂર નથી, તમે પ્રેમથી એનો સાંભળો એની જરૂર છે. એને બીજી કોઈ જરૂર નથી, એની થયેલી ભૂલને તમે મોટું મન રાખીને માફ કરતા શીખો એની એને જરૂર છે. ઘરની અંદર છોકરાનું છે, દીકરાનું છે, દીકરીનું છે, તમારા પત્નીનું છે, અથવા તો ઘરની અંદર સાસુ વહુનું, કોઈ પણ છે, જો એ સત્સંગ હશે એકબીજાનું સાંભળતા મૂકતા બાંધછોડ કરી લેતા, યોગી બાપા કહેતા કે કટ વળી જવું, તો આ બધું શીખશું ને તો કામ થશે, તો આપણને એટલો બધો સત્સંગનો આનંદ આવશે કે જેથી આપણને એમ થશે કે નહીં, ખરેખર હવે આપણે સત્સંગ કરવો જ છે. નહીતર સત્સંગ કર્યા છતાં આપણને એમ કહેશે શાંતિનો અનુભવ થયો? તો આપણા બધાના અત્યારે આપણને કોન્ફિડન્સથી કહી શકતા નથી કે આપણા ઘરની અંદર આપણને શાંતિ છે. મંદિરમાં અત્યારે હોય પણ ઘણી વાર સંતો કહે છે કે મંદિરમાંથી કે હવે ક્યારે ઘેર જવું છે, કે લંબાવો ને લાંબી કરો, કે કેમ ઘેર જઈએ કે અમે આવું માથાકૂટ જ છે ને કરતા બેહવા દો ને, તો એવું આપણને થયા કરે. પણ આપણે એવું કરવું નથી. સ્વામિનારાયણનું, સત્સંગીનું આપણું ઘર છે અને ઘરથી તમે આ મૂકી દો અહમ અને મમત્વ. છેલ્લો પ્રસંગ એને આપણે પૂરું કરીએ. અહમ અને મમત્વ હશે પણ એ તો જ છૂટશે. કારણ આ જ છે, છોકરા છોકરીનું અથવા તો તમારું ઘરની અંદર કઈ સાસુઓનું, ભાઈ ભાઈ વચ્ચેનું, એ સમજવા તૈયાર નથી, કોઈ મૂકવા તૈયાર નથી. પોતાનું ધાર્યું કરાવવાની, પોતાનો મોભો પાડી દેવાનું, હું કહું એમ જ થવું જેવી ભાવના દરેકને છે ને, એટલે આ પ્રશ્ન છે. આપણને બધાને ખ્યાલ છે, ઘણી વાર આ પ્રસંગ આપણે સાંભળેલો છે. વર્ષો પહેલા પુરાણની અંદર બધા પ્રસંગો આવેલો છે કે ગોપીચંદ પોતે રાજા હતો પણ એની માતાએ એને ઉપદેશ આપ્યો એટલે રાજગાદી છોડીને જંગલમાં ભગવાનનું ભજન કરવા માટે ગયો. એવી રીતે ભર્તુહરિ પણ પોતે રાજા હતા પરંતુ એ પણ ભજન કરવા માટે ગયા. બંને જોગીની સ્થિતિ લઈ લીધી, સાધુ બની ગયા અને પછી જંગલની અંદર પોતે ભજન કરવા માટે જાય છે. એની અંદર સ્વભાવ તો જોડે લઈને ગયેલા. એક દિવસ એક ધર્મશાળાની અંદર એક ઓટલા ઉપર બંને એની કંઈક જોડી ખીતી ઉપર ટીંગાડવા માટે પેલા એમ ખીતી પોતાની બુકિંગ કરી, તે પેલા એને પેલે બુકિંગ કરી કે પેલા મેં કરી હતી જગ્યા, અહીંયા મેં બુક કરી હતી કે રાત્રે સુવા માટે, પેલો કે નહીં મેં બુકિંગ કરેલી, પેલો કે મેં બુકિંગ કરેલી. એમાં બંને ભર્તુહરિ અને ગોપીચંદ બંને ઝઘડ્યા, બંનેમાંથી કોઈ નીચું મૂકવા તૈયાર નહીં અને ઝઘડા ઝઘડી બોલા ચાલી અને મારામારી સુધી આવી ગયા. એ વખતે ત્યાંથી એક ડોશીમાં પસાર થતા હતા અને એને થયું લે હું છે જોગતાઓ, એટલે પેલા એ કહ્યું કે ભાઈ આ હું પેલા આવ્યો હતો અને આ ખીટી મારી છે અને આ પેલો આવી કે ના પેલા હું આવ્યો હતો. આ બધી વાત કે ત્યારે માજી એક શબ્દ બોલ્યા કે ધન્ય છે ગોપીચંદ ને ધન્ય છે ભર્તુહરિને કે આખું રાજપાટ છૂટે તમે જોગતા હોય આટલું છોડી શકતા નથી. પેલાને બેને ખબર કે હું ગોપીચંદ, પેલાને ખબર કે હું ભર્તુહરિ, તો તરત બદલાઈ ગયું. પેલાને કે વાંધો નહીં કે હું તો ગમે ત્યાં પડે તમે અહીંયા રહી જાઓ. પેલો કે ના ના ના મારે એવું કંઈ નથી કે તમે રહેજો. કેમ? કારણ કે એને ખબર પડી કે હું ભર્તુહરિ ને પેલાને ખબર પડી કે હું ગોપીચંદ છું એટલે મૂક્યું. એમ આપણને ખબર પડી કે હું પ્રમુખ સ્વામીનો છું, જે દિવસે ખબર પડશે ને બધું મુકાઈ જશે. ગમે તેટલું અહમ મમત્વ હશે, ગમે તેવી ખેંચતાણ કરશો પણ આપણને ખબર પડશે કે હું BAPSનો છું, પ્રમુખ સ્વામીનો છું, શ્રીજી મહારાજનો છું, તો ગમે તેવું અહમ મમત્વ ખેંચતાણ બધું મૂકીને કંઈ નહીં, તમે જે એમ કોઈ એકદમ સરળતા વ્યાપી જશે અને એનાથી ઘરની અંદર શાંતિ થશે. તો જે બાપાએ કહ્યું કે કૌટુંબિક શાંતિ માટે નિત્ય સત્સંગ ન હોય તો કાન પકડી પકડીને એમ સેજ
કડક થઈને પણ સત્સંગની અંદર બેસવાની ટેવ પાડજો, ઘર સભા કરજો, એકબીજાને સમજવાની કોશિશ કરજો, કંઈ પણ ભૂલ થાય તો સમજવાનો પ્રયત્ન કરજો. અને ચોથી વસ્તુ છે કે મોટું

0: ધ્યાન રાખજો, ભૂલ તો બધાની થશે, તમારી થશે, છોકરાની થશે, તો છોકરો તમને માફ કરે, તમે છોકરાને કરો. મોટું મન છે, બાપા કેમ બધાને માફ કરે છે કે નહીં, તો આપણને એનામાં હેત થાય છે. તો આ ચાર વસ્તુ બાપાએ આપણને સમજાવી છે એમના આટલા છેલ્લા લગભગ 60-65 વર્ષના વિચરણના અનુભવના આધારે બાપાએ કહ્યું છે કે કુટુંબની અંદર જો શાંતિ રાખવી હોય તો આ ચાર પાયા છે, આ ચાર વસ્તુ જો આપણે કરીશું તો આપણા કુટુંબની અંદર શાંતિ રહેશે, તો આપણા મનની અંદર શાંતિ રહેશે, તો જ આપણને સત્સંગની અંદર, પૂજાની અંદર અથવા તો ભગવાનના દર્શન કરવા માટે જઈએ ત્યારે આપણને એમની દર્શનનું સુખ અને સત્સંગનું સુખ આવશે, તેવું સુખ આપણે અનુભવી શકીએ અને કુટુંબની અંદર પણ દરેક કુટુંબમાં જેવી સત્પુરુષની ઈચ્છા છે એવી શાંતિ આપણે રાખી શકીએ. અને કંઈક આવું જેમ ફૈબાને જેવું હઠ જેવું આપણા ઘરની અંદર હોય તો આજે નક્કી કરીને આ શિબિરમાંથી જઈએ કે કંઈ પણ છે ને મારે મૂકવું છે. કોણ મૂકશે? છેલ્લું કહીએ, એક લેખકે લખ્યું છે કે આપણામાંથી કોક તો જાગે, કોઈ શું જાગે, તું જ જાગ્યો તો તું જ જાગે. કે આપણામાંથી ખબર પડે કે આપણે શાંતિ રાખવી છે તો પહેલો પ્રયત્ન કોણ કરશે? તો હું કરીશ. આપણામાંથી કોઈ તો જાગે, બાપ દાદાની મેળી બંધ હવેલી, ગામની ચિંતા ગોંધરમેલી, સૌ સૂતા હોય કેમ ચાલે, ગામની બધા હોઈ જાય કેમ ચાલે, કોક તો જાગે. એમ આપણા ઘરનો પરિવાર તૂટી રહ્યો છે, સંબંધો વણસી રહ્યા છે, બધા સૂતા હોય પોતપોતાને, કોઈને પડી ના હોય કે બીએપીએસ નું ઘર કે સત્સંગ સાચવવાની કેમ ચાલે. આજે આપણે શિબિરમાં આવ્યા છે ને આપણને ખબર પડે કે આ કરવું જોઈએ, તો હું જાગી ગયો છું, જે પણ કરવું પડશે ભલે મારે સહન કરવું પડે, ગમે તે થાય, બસ બાપાની આજ્ઞા કરીને હું આ કરીશ, એમાં મારે ગમે તેવું મૂકવું પડે કે સહન કરવું પડે પણ હું કરીશ. પણ મારા ઘરની અંદર બીએપીએસના આદર્શ સત્સંગીનું ઘર મારે કરવું છે, એવો એક વિચાર, એવો એક દ્રઢ સંકલ્પ સાથે જો આપણે શિબિરમાંથી જશું તો સ્વામીને આપણે ઘણો બધો આરામ પણ બાપાને આપી શકીશું અને બાપાનો આપણે પ્રસન્નતા પણ પ્રાપ્ત કરી શકીશું, તેવી કૌટુંબિક શાંતિ આપણે આપણા ઘરની અંદર ઘરસભા દ્વારા ઊભી કરી શકીએ, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: જેમ નદીને કિનારાનું બંધન છે તો તેનું અસ્તિત્વ છે, ઝાડના મૂળ એ ઝાડને ટકાવી રાખે છે. ક્રિકેટની મહત્તા કેમ છે? કારણ કે એની અંદર નિયમો છે, જો નિયમો જ ના હોય તો આપણે ક્રિકેટ જોવામાં આપણને રસ જ ના પડે. એટલે કહેવાનું શું કે જીવનમાં સંયમ અને નિયમ જો હોય તો સુખ શાંતિનો અનુભવ થાય છે, ને ના હોય તો અનુભવ થતો નથી. આપણે મહાભારતનો એક પ્રસંગ જાણીએ છીએ કે ગાંધારીએ આંખ પર પાટા બાંધી રાખેલા, તો એમની આંખની દ્રષ્ટિમાં કેટલો સંયમ હતો. તો જ્યારે એમને આંખો ખોલી એ વખતે દુર્યોધન સામે હતા તો દુર્યોધન આખા વજ્રના થઈ ગયા. એટલે આમ દરેક ઇન્દ્રિય પર સંયમ હોય તો તેમાંથી બળ પ્રગટે છે અને ધારેલું કામ કરી શકાય છે. તો જીવનમાં સંયમની મહત્તા કેટલી છે તે આપણે એક પ્રવચન દ્વારા જાણીએ, જેનો વિષય છે સંયમ, અને એનો લાભ આપશે પૂજ્ય પરમ ચિંતન સ્વામી.
2: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રવચનનો વિષય છે જીવનની અંદર સંયમ રાખવો જોઈએ કે નહીં. હું રજૂ કરું એના પહેલા તમે જ કહો કે જરૂરી છે કે નથી. કેટલા માને છે કે જીવનની અંદર ખાવામાં, પીવામાં, જોવામાં, વિચારવામાં સંયમ બહુ જ જરૂરી હોય એવું કેટલા માને છે? બાજુવાળાએ કરી એટલે જોઈને નહીં, વાંધો નહીં. તો જીવનની અંદર સંયમ એટલા માટે જરૂરી છે કે તમે અત્યારે જે લગભગ 16 વર્ષથી લઈને 22 કે 25 વર્ષની ઉંમર સુધીના આપણે બધા બેઠા છીએ, એના માટે એવું કહેવાય છે કે ઇટ ઇઝ ધ મોસ્ટ એનર્જેટિક પાર્ટ ઓફ લાઈફ. આ જીવનનો સૌથી એનર્જેટિક પાર્ટ, એટલે કે એકદમ શક્તિવાળો સમય છે. અને એ શક્તિનો જો તમે ઉપયોગ ખોટી રીતે કરી નાખો અથવા શક્તિ વેડફાઈ જાય તો તમને તો નુકસાન છે, પરંતુ એને સાથે સાથે દેશને અને સંસ્થાને પણ ઘણું બધું નુકસાન છે, તમારા માતા પિતાને પણ ઘણું બધું નુકસાન છે. એટલે કહ્યું છે કે યુ આર ધ ફ્યુચર ઓફ નેશન. ડોક્ટર સ્વામી ઘણી બધી વખત સમજાવે છે કે યુ આર ધ ફ્યુચર ઓફ બીએપીએસ. આપણે ફક્ત આપણે નથી, પરંતુ આ દેશનું અને આપણી સંસ્થાનું ભવિષ્ય છીએ. અને એના માટે તમે નક્કી થયેલા, સિલેક્ટ થયેલા કિશોરોને જ આ કહેવામાં આવે છે કે જીવનની અંદર સંયમ બહુ જ જરૂરી છે. નતર જીવન તો પૂરું થશે, પણ સંયમ નહીં હોય તો કેવું થશે? ગઈકાલે રાત્રે તમે બધા સૂતા હશો, મંદિરની આજુબાજુ નીચે જે જગ્યા છે ત્યાં આપણે ગાદલા નાખીને સૂતા, નજર આપણી ઊંચી હતી. અંધારાના સમયમાં આકાશની અંદર સેંકડો અને અનંત તારાઓ તમારી નજર સામે આવ્યા હશે, બરાબર છે? તમે રાત્રે જોયેલા હતા એ તારા, અત્યારે તમે રૂમમાંથી બહાર આવ્યા ત્યારે એ અદ્રશ્ય થઈ ગયા હતા. રાત પડે અને આકાશની અંદર આવા અસંખ્ય તારાઓ ઉગે છે. 8 થી 10 કલાક કરીને સવાર પડ્યા પછી એ તારા પોતાનું અસ્તિત્વ ભૂલી અને નીકળી જાય છે, જેને કોઈ જ યાદ નથી કરતું. પરંતુ આપણને સૌને ખ્યાલ છે કે 70-80 વર્ષની વચ્ચે આકાશની અંદર એકાદો ધૂમકેતુ આવી અને પોતાનો તેજનો લીસોટો મૂકીને ચાલ્યો જાય છે. અને વર્ષોથી એ ધૂમકેતુના ઇતિહાસો આપણે સ્કૂલની અંદર પોપટની જેમ ભણવા પડે છે. તો વિશ્વની અંદર અને આ ધરતી ઉપર તમારી ઉંમરના કેટલા બધા કિશોરો પૃથ્વી ઉપર તારાની જેમ આવ્યા, 8-10 કલાક અને જેટલું એને જીવન મળ્યું છે, જીવન જીવીને જતા રહ્યા, પણ ઇતિહાસ કોઈએ સર્જ્યો નથી. બહુ ઓછા એવા ધૂમકેતુની જેમ આવીને પોતાનો તેજનો લીસોટો મૂકીને ગયા કે આજની તારીખે પણ પ્રવચનોની અંદર એને યાદ કરવામાં આવે છે. આગળ આપણે જોશું અને આપણે પણ જેને માનથી યાદ કરીએ છીએ. તો સંયમ એટલા માટે રાખવાનો છે કે તમારે તારા બનવું છે કે ધૂમકેતુ બનવું છે? જેને આકાશમાં અથામતા રોજ તારા બનવું હોય આંગળી ઊંચી કરે. દુનિયાની અંદર શિખરો ઘણા બધા છે. એવરેસ્ટ શિખર છે, 29,000 ફૂટની ઊંચાઈ ઉપર -34 ડિગ્રી સુધી ટેમ્પરેચર પહોંચે, એ પણ એક શિખર છે. ત્યાં પણ ઘણા બધાને ચડવું છે, પણ હિલેરીથી શરૂ કરીને આજ સુધી ફક્ત 6 બજની વસ્તીમાંથી 235 જેટલી વ્યક્તિ આ એવરેસ્ટના શિખર ઉપર ચડી શક્યા છે. બાકી મોટાભાગના તો ગામના ઉકેડા ઉપર જ ચડી અને નીચે ઉતરી જાય છે. તો તમારે તમારા જીવનની અંદર કયા શિખર ઉપર પહોંચવું છે, ગામના ઉકેડા ઉપર કે એવરેસ્ટ ઉપર? આકાશની અંદર તમે દૂર દૂર ઉડતા એવા ગરુડ પક્ષીઓને પણ જોયા હશે. આ ગરુડ પક્ષીની અંદર એટલી પાંખમાં તાકાત છે કે 1,000 ફૂટની ઊંચાઈ સુધી ઉડી શકે છે. એને સૌ માનભેર જુએ છે. બીજી બાજુ તમારા ગામની અંદર કે તમારી સોસાયટીની અંદર કુકડાઓ ફરતા તમે જોયા હશે. આ કુકડાઓ ઉડી નથી શકતા, ફક્ત 5 કે 7 કે 10 ફૂટના કૂદકાઓ મારી, ઠેકડાઓ મારી અને સોસાયટી કે ગામની ધૂળની અંદર પોતાનું જીવન રગદોળીને પૂરું કરી શકે છે. ઉપર એને ઉડવાની શક્તિ મળતી નથી. તો આ બંનેમાંથી તમારે કયા બનવું છે? ઉપર ગરુડ જેવા થવું છે કે સોસાયટીની અંદર કે ગામની અંદર જ ફરી અને ધૂળની અંદર રગદોળાઈ જઈ પોતાનું જીવન પૂરું કરવું છે? તો સંયમ એટલા માટે જરૂરી છે કે જો તમારે ધૂમકેતુ બનવું હોય, અથવા તો તમારે ગરુડ જેવી ઊંચાઈને સ્પીડ પ્રાપ્ત કરવી હોય, અથવા તો તમારે એવરેસ્ટના શિખરો જો સર કરવા હોય, તો જીવનની અંદર સંયમ બહુ જ જરૂરી છે. આપણા શાસ્ત્રો પણ આપણને આ સમજાવે છે. ઉપનિષદ શરૂ થાય છે ઈશાવાસ્ય ઉપનિષદની અંદર પહેલા જ શ્લોકની અંદર કહેલું છે કે તેને તક્તેનો ભૂંજી થાહા, તમને જેટલું મળે છે એટલું બધું જ ભોગવો નહીં, થોડો ત્યાગ કરો, થોડો સંયમ કરો અને પછી ભોગવો, તો તમારી અંદર તાકાત આવશે. ગઈકાલે સાંજે બીએમ સાહેબ આવેલા એમને નચિકેતાનું સ્ટાર્ટિંગ કરેલું એના પ્રોજેક્ટ દ્વારા, કે નચિકેતા માટે વિવેકાનંદ સ્વામી એવું બોલેલા કે મને 100 નચિકેતા આપી દેવામાં આવે તો હિન્દુસ્તાનની સકલ બદલી નાખું. તો કેમ નચિકેતાની જ માંગણી કરીને આપણી કોઈની ના કરી? તમારા નામ કેમ ના આવ્યા કે મારું નામ કેમ ના આવ્યું? કારણ કે ઉપનિષદ તમે વાંચશો તો કઠ ઉપનિષદની અંદર તમને દર્શન થશે કે તમારી ઉંમર જ્યારે નચિકેતાએ જીવનની અંદર સંયમ, યમરાજાએ જ્યારે એમને માગણીઓ કરી કે તું આ જ્ઞાનના બદલે આટલું લઈ જા, સમગ્ર પૃથ્વી લઈ જા, અપ્સરાઓ તને આપીએ છે, તારે જેટલું પૈસા જોઈએ, જેટલી ઉંમર જોઈએ લઈ જા, ત્યારે નચિકેતા ના પાડે છે. એ નચિકેતાના સંયમના કારણે વિવેકાનંદ સ્વામી બોલેલા કે આવા સંયમી 100 નચિકેતા જો મને આપી દેવામાં આવે તો આખી પૃથ્વીની સકલ બદલી નાખું. વિવેકાનંદ સ્વામી પોતે હંમેશા એવું કહેતા કે ધીસ ઇઝ ધ ઓનલી વે ટુ સક્સેસ. જીવનની અંદર જો તમારે સફળ થવું હોય તો એનો એક અને માત્ર એક જ ઉપાય છે. એના માટે પોતે વર્ણન કરીને કહેતા, ટેક અપ એન આઈડિયા. તમે જીવનમાં કોઈ પણ એક વિચારને પકડો, પછી આ વિચાર તમે જે પણ પકડ્યો હોય બેલેન્સની અંદર, એક તો ધારો કે આપણે ભણીએ છીએ તો ભણવાનો વિચાર તમે પકડો, એની સાથે સત્સંગ છે તો સત્સંગનો, બંને બેલેન્સની અંદર તમે કોઈ પણ ટેક અપ એન આઈડિયા, તમે એક વિચારને પકડો, ત્યાર પછી શું? તો વિવેકાનંદ સ્વામી કહેતા કે તમે નક્કી કરેલો, તમે પકડેલો વિચાર એ તમારા શરીરની અંદર, તમારા લોહીની અંદર, તમારા નસેનસની અંદર, તમારી નર્વસ સિસ્ટમની અંદર, તમારા હૃદયના પ્રત્યેક ધબકાર્યા વિચારને ધબકવા દો, એને શરીરની અંદર વહેવા દો, અને ત્યાર પછી આ થઈ જાય. એટલે કહ્યું કે તમે નક્કી કરેલા વિચારો સિવાયના બધા જ વિચારોનો તમે ત્યાગ કરી દો. This is the only way to success. આપણે વિચાર કરીએ, થોડો સમય રહે અને જતો રહે, એક વિચારની જોડે બીજા હજારો વિચારો. આપણે પણ આપણી પર્સનાલિટી ઊભી કરવી છે, આપણે પણ આપણી હેરસ્ટાઇલ રાખવી છે, આપણે પણ સારા કપડાં છે, આધુનિક દુનિયાની સાથે આપણે પણ કદમ મિલાવવા છે. આવા અનંત વિચારોની સાથે તમે શિક્ષણ અને સત્સંગમાં આગળ વધવાનો પ્રયત્ન કરો તો નહીં વધાય. તમે નક્કી કરેલા વિચાર સિવાયના બધા જ વિચારો ઉપર જ્યારે તમારો સંયમ આવશે ને, એ જ વખતે આપણે કંઈક દુનિયાને આપી શકીશું અને દુનિયા આપણને કંઈક યાદ કરશે. બાકી એવરેજ કેવું હોય છે હિન્દુસ્તાનની અંદર, જ્યારથી આપણે નાના હતા ને સમજણાને સાંભળતા થયા ત્યારથી આપણે ટાટા બિરલા કંપની સાંભળીએ છીએ. ટાટાની સ્થાપના કરનાર જમશેદસિંહ ટાટા એ જ્યારે નાના હતા તમારા કરતા પણ, ત્યારે એના પિતાશ્રીએ કહેલું કે બેટા, આ પૃથ્વી ઉપર દર 10 વ્યક્તિએ 9 વ્યક્તિ એવી હોય છે કે જે 10મી વ્યક્તિ માટે જીવનની અંદર કામ કરવા માટે જન્મતી હોય છે, 10માંથી ફક્ત એક જ વ્યક્તિ એવી હોય છે કે જે 9 વ્યક્તિ ઉપર કામ કરતી હોય છે. એટલે કે મારી ઈચ્છા એવી છે કે તારી ગણતરી 1-9ની અંદર ના થાય, પણ તું એવો બન કે લોકો તારા માટે કામ કરે. અને નાના બાળક આ જમશેદસિંહના મનની અંદર આ વિચાર વવાઈ ગયો અને વિચાર સિવાયના બધા જ વિચારો એને મૂકી દીધા. તો સામાન્ય કુટુંબની અંદર જન્મેલા અને આગળ વધતા એને ટાટા ગ્રુપની સ્થાપના કરી. અને આજે આપણે જોઈ શકીએ છીએ કે હજારોની સંખ્યા એવી છે કે જે આ ટાટાના હાથ નીચે કામ કરે છે, બહુ ઓછી વ્યક્તિ એવી હોય છે કે જે બીજાની ઉપર રહીને કામ કરતા હોય. કોઈ પણ કંપનીની અંદર એમ્પ્લોઈઝ વધારે હોય, એમડી અને સીઈઓ ઓછા હોય, તો એના માટે જરૂરી છે કે આપણા જીવનની અંદર આ સંયમ હોવો જોઈએ. સંયમ આમ તમને દેખાય તો એક તાકાત છે, પણ કેવું છે કે અદ્રશ્ય છે, એટલે ઘણી વખત આપણને ખ્યાલ નથી આવતો. તો સંયમ ક્યાં ક્યાં રાખવાનો છે? જોવાની અંદર, ખાવાની અંદર, બોલવાની અંદર, તમારી લાગણી ઉપર પણ સંયમ જરૂરી છે. મોજશોખની અંદર, કારણ કે આ ઉંમરમાં ઘણા બધા આપણને મોજશોખની ઈચ્છા થતી હોય, પરંતુ આપણા મનની અંદર એક પાછું એ પણ છે કે જો આપણે આવું નહીં કરીએ તો આગળ નહીં વધી શકીએ. અને જે લોકો સાદાઈથી જીવે છે, જે લોકો સંયમથી જીવે છે, એને દુનિયા પૂછતી જ નથી. આવા એક પ્રકારનું ભૂસું આપણા મનની અંદર ભરાયેલું છે. એટલે અમુક પ્રકારના પિક્ચર ની અંદર કોઈ હીરોએ કપડાં પહેર્યા હોય, કોઈ સ્ટાઇલ કરી હોય, કોઈક બાઇક લીધું હોય અને બાઇક લઈને આપણને નીકળવાની ઈચ્છા થાય કે આપણે બાઇક લઈએ, બાઇક લીધા પછી ઉપરના બે બટન ખુલ્લા રાખી અને જોરથી હોર્ન મારતો મારતો નીકળે, અંદર હવા ભરાય એટલે જાણે કોથળો લબડતો લબડતો જતો એવું લાગે. પણ આપણા મનની અંદર એક આ પ્રકારનું હોય છે કે બસ આવી એક સ્ટાઇલ પાડીને બતાવી દેવી છે. કોલેજની અંદર આમ એન્ટ્રી થાય ત્યાંથી જ આમ તમે આમ ભાત ભાતને જાત જાતની વ્યક્તિઓના નખરાઓ ને ચહેરાઓ, એની અંદર ડે ઉજવાય એટલે ડેની અંદર પણ પોતાની જે કંઈ પણ બોગસ અભિવ્યક્તિ કરવાની હોય બધી અભિવ્યક્તિ રજૂ કરી દે. દરેક ઘણી વાર આપણને એમ થાય કે શું માણસ છે યાર, કેટલી બધી સ્ટાઇલ છે એની પાસે, અને આપણામાં તો આવું કંઈ જ નથી. અને જે બિચારો સાધો હોય આમ સાદી રીતે તો ભગત છે, આનામાં કંઈ છે જ નહીં, આ કંઈ કરી જ નહીં શકે. એટલે આવું બે ત્રણ વસ્તુ સંભળાય એટલે આપણને એમ થાય કે નહીં યાર આપણે પણ કંઈક કરીને તો બતાવવું જ છે. એટલે પછી બીજા દિવસથી એની જોડે કે ભાઈ કઈ સ્ટાઇલ હોય તું કે, અને પછી આપણે ચાલુ કરીએ. પણ તમે જોજો જીવનમાં લાગણીઓ ઉપર ખાવાનો પીવાનો આપણા ગુરુએ જે પણ કહ્યું છે તમે સાદાઈથી જીવન જીવશો તો એની અંદર તાકાત કેટલી હોય છે. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કહ્યું કે આપણી પાસે શક્તિ નથી એમ નહીં. મહારાજે લખેલું છે વચનામૃતનું ટાઇટલ છે કે 20 કોષનો પ્રવાહ. આપણી પાસે શક્તિ છે પણ 20 જુદી જુદી દિશા અને જુદા જુદા વિચારોની અંદર શક્તિ વેચાયેલી છે. ભણવું છે, સત્સંગમાં જવું છે, સ્કૂલની અંદર કે કોલેજની અંદર આપણે એક ઇમેજ ઊભી કરવી છે, સોસાયટીની અંદર પણ આપણે એક જુદા પ્રકારનું એક વટ પાડવો છે. આવા ઘણા બધા 20 પ્રકારની દિશાઓની અંદર આપણી શક્તિ વેચાયેલી છે. હવે તમે વિચાર કરો, કૂવાની અંદરથી પાણી મોટર દ્વારા આવતું હોય અને પછી 20 જુદા જુદા ધોરિયાઓની અંદર એ પાણી જતું હોય તો પાણીની તાકાત કેટલી હોય. પણ 20 મોટરનું પાણી જો તમે એક જ ધોરિયાની અંદર સીધું વહેતું કરો તો એની અંદર પછી એટલી તાકાત હોય છે કે મહારાજ કહે છે કે એને અટકાવવાનો પ્રયત્ન કરે, પાણીની પાળ બાંધવાનો પ્રયત્ન કરે તો એને તોડી અને જતું રહે છે. એમ આપણી પાસે શક્તિ છે પરંતુ સંયમના અભાવે જુદી જુદી દિશાઓની અંદર આપણી શક્તિ વેડફાઈ જાય છે. એટલે તમે ઘણું બધું નક્કી કર્યું હોય છે. ગઈકાલે ઇન્ટરવ્યુ લીધું આપણે સાંભળ્યું એ વખતે ઘણાના મનની અંદર પણ કે આપણે પણ બસ આવી રીતના કોઈક મોટી કંપનીના એમડી થવું છે, આપણે પણ આવું કરવું છે. પણ સેબેર પૂરી થઈને ઘેર પહોંચ્યા અને 1 20 20 જો એટલે પૂરું કે ના આપણે છે ને આમાં બરાબર છે, આ બહુ અઘરું છે. ગઈકાલે આપણે પેલી સ્કીટ પણ જોયેલી, આખું ટાઈમ ટેબલ બનાવ્યું અને ટાઈમ ટેબલ બનાવ્યા પછી કે ટાઈમ ટેબલ આજે એક રમી લઈએ, આજે આ જોઈ લઈએ, પછી આવતીકાલથી ડબલ વાંચી લઈશ. તો આવા એક વિચારોથી આપણે ફંગોળાઈ જતા હોઈએ છીએ. પરંતુ તમે દુનિયામાં જે લોકો આગળ વધ્યા છે તમે જુઓ, ઓલિમ્પિક્સ ગઈકાલે આપણે જોયેલું, ઓલિમ્પિક્સની અંદર તરવાની અંદર જેનો મેક્સિમમ વર્લ્ડ રેકોર્ડ ઊભો કરેલો એ વ્યક્તિનું નામ હતું માઇકલ ફ્લેપ્સ. સ્વિમિંગની અંદર એની એક જ વ્યક્તિએ ઓલિમ્પિક્સની અંદર આપણા ગામના તળાવમાં નહીં કે જ્યાં તમારા સિવાય કોઈ નથી તરતું એવી જગ્યાએ નહીં, પણ દુનિયાભરની વ્યક્તિ જ્યાં ટ્રેનિંગ લઈને મહેનત કરીને જે ગ્રાઉન્ડની અંદર આવી અને પોતાની એક ઇમેજ ઊભી કરવાનો પ્રયત્ન કરે છે એ જગ્યાએ માઇકલ ફ્લેપ્સ એણે પોતે તરી અને 8-8 ગોલ્ડ મેડલ મેળવી લીધા. એક જ વ્યક્તિ અને ભારત 1 અબજ કરતાં પણ વધારે સંખ્યા છે અને કેટલા બધા વ્યક્તિને ત્યાં મોકલ્યા છતાં એક જ વ્યક્તિ એક જ ગોલ્ડ મેડલ લઈને આવી. જ્યારે એણે એકલાય 8 અને એવા જૂના લગભગ 6 રેકોર્ડ તો વર્લ્ડ રેકોર્ડ એને પોતે તોડીને નવા સ્થાપ્યા, કેમ શું વિશેષતા હશે? કે બહુ લાંબો હતો એવું તો છે નહીં, કે 20 ફૂટની હાઈટ હોય એટલે તારે એવું અડધું તો એ જ કવર કરી લે. શાના માટે? એનો જ્યારે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો કે તમે શું કરો છો, તમારું આમ રૂટીન શું હતું, ત્યારે માઇકલ ફ્લેપ્સે કહ્યું છે દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ આગળ વધ્યા હશે એના જીવનની અંદર આ હશે. ત્યારે માઇકલ ફ્લેપ્સે શું કહ્યું કે બસ મારું રૂટીન જીવનની અંદર એટલું જ હતું, ઉઠવાનું, ઊંઘવાનું, વચ્ચે ખાવાનું અને તરવાનું. આ 4 કામ સિવાય બીજું કોઈ જ કામ હું કરતો નહોતો, કારણ કે મારા મનની અંદર નક્કી હતું કે મારે તરવાની અંદર આગળ વધવું છે. એટલે માઇકલ ફ્લેપ્સ કે ઊંઘવાનું, ઉઠી જવાનું, ખાવાનું અને તરવાની અંદર જે કંઈ પણ મદદરૂપ થતું હોય એ બોલવાનું, જોવાનું કે વાંચવાનું. જે વસ્તુ તરવાની અંદર મદદરૂપ નથી થતું તો એ ક્રિકેટ પણ કે નતા જોતા, કેમ? કારણ કે મારે તરવામાં ગોલ્ડ મેડલ મેળવવાનો છે, ક્રિકેટની અંદર વર્લ્ડ કપ નથી. તો આ એક વિચારથી એના બાકીના બધા જ વિચારોને સંયમ કર્યો તો માઇકલ ફ્લેપ્સ 8 પ્રકારના ગોલ્ડ મેડલ મેળવીને આવ્યા. ગઈકાલે સચિન તેંડુલકરની વિડીયો જોયેલી, સચિન તેંડુલકર માટે એકદમ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર એ પણ આની અંદર બોલેલા અને એના ઉપર એક બુક લખાયેલી છે અને એના માટે એવું કહેવાય છે સચિન ઇઝ ધ લિજેન્ડ, એટલે કે એક દંતકથા છે. આપણને એવું જ લાગે જો તમે વાંચો તો સચિન નામની કોઈ વ્યક્તિ સદેહે આવું કામ કરી જ ન શકે, એના માટે એવું કહેવાય છે કે લિજેન્ડ એક દંતકથા જેવું એક પાત્ર છે. કેમ? કારણ કે આખું બોડી એનું જે પ્રકારનું છે એના ઉપર આ લોકોએ રિસર્ચ કર્યા પછી કહ્યું કે આટલી નાની એની ઊંચાઈ હોય અને એની અંદર એના હાથ અને પગ આવા હોય અને એની સામે જ્યારે દુનિયાના ફાસ્ટર બોલરો અને બોલને જ્યારે સ્વિંગ કરતા હોય અને એ વખતે સચિન જે પ્રકારના શોટ મારે છે અને સચિન જે પ્રકારની ક્રિકેટની અંદર સિક્સ લગાવે છે કે મેડિકલ રીતે આટલા નાના શરીરમાં આવા બોલરોની વચ્ચે કોઈ દિવસ આ શક્ય બનતું જ નથી. પણ છતાં પણ સચિન દુનિયાને બતાવી શક્યું કે બિયોન્ડ ધ બોડી, બોડીની પેલે પાર પણ કોઈક એવી વસ્તુ છે કે જે કરી શકાય છે. કેમ? તો સચિનના સૌ પ્રથમ કોચ હતા આચરેકર. આચરેકરે ધ સચિન તેંડુલકર માસ્ટર બ્લાસ્ટર આ બુકની અંદર લખેલું છે કે સચિનને પહેલા ટેનિસની અંદર બહુ જ ઇન્ટરેસ્ટ હતો અને સચિનના તમે જૂના ફોટો જો તો એ વખતનો ટેનિસ સ્ટાર હતા, એને માથા ઉપર પટ્ટી બાંધેલી હતી અને હાથની અંદર ટેનિસનું રેકેટ લઈને ફોટા પડાવતો સચિન. ત્યારે એની ઉંમર લગભગ 8-9 વર્ષની હશે. પણ પછી એને ખબરની અંદરથી વિચાર આવ્યો અને એને થયું કે ભારતનું ક્રિકેટ બહુ કથળતું જાય છે અને ક્રિકેટની અંદર એને ઇન્ટરેસ્ટ ઊભો થયો અને પછી ક્રિકેટનું જ્યારે એને બેટ હાથમાં પકડ્યું ત્યાર પછી ટેનિસનું રેકેટ કોઈ દિવસ પકડ્યું નથી. અને આચરેકર પોતે એવું કહે છે કે સચિનની ઉંમર જ્યારે 11-12 વર્ષની હતી એ વખતે મુંબઈના ગ્રાઉન્ડ ઉપર મેં પહેલી વખતે છોકરાને જોયો. વેકેશનનો સમય હતો, સવારે અજવાળું થાય અને ગ્રાઉન્ડ ઉપર પહોંચે જ્યાં સુધી દેખાય ત્યાં સુધી નેટ પ્રેક્ટિસ કરે, નવું નવું જાણવાની ઈચ્છા, જે ઉંમરની અંદર બીજા બાળકો પોતાના મામાને ત્યાં જાય, ફરવા જાય, રમવા જાય, પિક્ચરો જોતા હોય, એ વખતે સચિન ફક્ત ગ્રાઉન્ડ ઉપર ઊભા ઊભા ક્રિકેટ જ રમતો. ત્યારે એના આચરેકર આ કોચ બોલેલા, એ વખતે મારા મનની અંદર મને વિશ્વાસ આવેલો કે આ છોકરો મોટો થઈ અને ભારતના ક્રિકેટને દુનિયાની અંદર એક જુદી જગ્યા ઉપર મૂકી શકશે. અને આજે મારો વિશ્વાસ સાચો પડ્યો, કારણ કે સચિનને ક્રિકેટ સિવાય કોઈ જગ્યામાં ઇન્ટરેસ્ટ નહોતો. અને ગઈકાલે સચિને પણ પોતાના જ શબ્દોની અંદર કહેલું કે આઈ ડ્રિંક ક્રિકેટ, આઈ વોચ ક્રિકેટ, આઈ સી ક્રિકેટ, કે બધું જ બસ ક્રિકેટનું જ જોતો હતો. અને આપણે થોડી વાર થાય તો રેકેટ હાથમાં હોય, થોડી વાર થાય તો પુસ્તક હાથમાં આવી જાય, થોડી વાર થાય કોઈ બાઇકનું સ્ટન્ટ જોવે તો બાઇક પણ હાથમાં લઈ લે, પાછું એમ થાય કે ક્રિકેટ લઈએ તો ક્રિકેટ પણ લઈ લે, એની અંદર કોક લાગે આને બોલિંગ સારી નાખી, આ વખતે યુવરાજે આવું કર્યું તો પાછું યુવરાજની સ્ટાઇલ. તે આપણા મનની અંદર આપણે શું કરવાનું છે કોઈ જ નક્કી નથી. તમારે ક્રિકેટર થવાનું છે, હવે પતી ગયું એ ઉંમર ગઈ, તમે ગમે તેટલું રમશો ને ગમે તેટલું ટીચશો ને તો હવે તમને રણજી ટ્રોફીમાંય નહીં લે, ઇન્ડિયાની કોઈ ક્રિકેટ ટીમમાં તમારી સોસાયટી સિવાય ક્યાંય તમને નહીં રાખે. કારણ કે તમારી ઉંમર જતી રહી, 10 વર્ષની ઉંમરે જો તમારે ક્રિકેટર બનવાનું હોય ને તો 10 વર્ષની ઉંમરે તમારે ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર પહોંચી જવું પડે તો તમે 18-19 વર્ષની ઉંમરે ઇન્ટરનેશનલ લેવલ ઉપર રમી શકો. હવે આટલી ઉંમરે તમે રોજના 3-3, 4-4 કલાક જોવામાં, 4-4 કલાક રમવામાં બગાડો તો યોગ્ય છે? તો એ વ્યક્તિ ક્યારે આગળ વધી શકતા નથી. અબ્દુલ કલામ સાહેબની વાત પણ આપણે ગઈકાલે પરમ દિવસે ઘણી બધી સાંભળેલી. બહુ સામાન્ય છોકરો, તમારા કરતા પણ અત્યંત આર્થિક પરિસ્થિતિ એની નબળી હતી, પણ એના મનની અંદર સંકલ્પ હતો કે આપણે આગળ વધવું છે. છાપા વેચે, આંબલીના કચુકા ઉકેડાની અંદરથી ફંફોસે, એ વેચે, ભણે કરે, અને ત્યાર પછી એને મદ્રાસની અંદર જ્યારે એડમિશન મળ્યું ત્યારે મદ્રાસ જવાના એડમિશનના અને ભાડાના પૈસા નહીં, ત્યારે પોતે લખે છે ઇગ્નાઇટ એન્ડ માઇન્ડની અંદર કે મારી બેન જોરા અને મારા બનેવીએ પોતાના ઘરેણા વેચીને મને પૈસા આપ્યા અને કહ્યું કે લે તું ટિકિટ ભાડાના પૈસા અને ત્યાં જઈને તું ભણજે. અને કલામ છે પોતે ત્યાં ભણવા માટે જાય છે. અને આપણને ખબર છે કે એક સામાન્ય ગામડાની અંદર માછીમારનો છોકરો આગળ વધતા વધતા ફર્સ્ટ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા, ભારતનો પહેલા નંબરનો માનવી, એની સાથે સાથે જેને મિસાઇલ્સ મેન, અગ્નિ મિસાઇલ્સ જેવી મિસાઇલ્સ લોન્ચિંગ પેડ કે જ્યાંથી મિસાઇલ્સ લોન્ચ કરી અને ઉપર મોકલવામાં આવે છે, SLV-3 એને આપ્યા અને એની સાથે સાથે ભારતને ડિફેન્સની અંદર દુનિયાના લેવલની અંદર મૂકી દીધું. કારણ કે અણુબોમ્બ છે અને પોખરણની અંદર ફોડ્યો ત્યારે અમેરિકાની પણ એક આંખ મિચાયેલી હતી અને અમેરિકા ખૂબ ગુસ્સે થયું, આટલો બધો હોશિયાર માણસ પણ કેમ પહોંચ્યા. અબ્દુલ કલામ જ્યારે દક્ષિણ ભારતની અંદર એના ગામડાની અંદર ભણતા હશે ત્યારે એના ક્લાસમાં એક જ હતા? આખા ભારતની અંદર અબ્દુલ કલામની જેટલી ઉંમર છે, જે તારીખે એનો જન્મ થયો ત્યારે ભારતમાં એના સિવાય બીજા કોઈ જન્મ્યા જ નતા? કેટલા બધા જન્મ્યા હશે, એના ક્લાસમાં કેટલી સંખ્યા હશે, તો કેમ બધા કલામ બન્યા નહીં? કોઈ દિવસ વિચાર કર્યો કેમ બધા કલામ ના બન્યા, એક જ કલામ બન્યો? તો કલામે ગઈકાલે મનસોમે કહ્યું કે એ પોતાના કામ સિવાય બીજું કોઈ જગ્યાએ રસ નહોતો, તો કઈ જગ્યાએ કે એના લગ્નની તારીખ નક્કી થઈ એના ફાધર એને કહ્યું કે બેટા તું આવજે, એને કહ્યું કે વાંધો નહીં તમે બધું નક્કી કરી નાખો, એના ફાધર ઉપર પહેલી વસ્તુ એ છે એના લગ્નનો એના ફાધર ઉપર છોડ્યું. આપણે તો કષ્ટ આપવા માંગતા જ નથી કે શું કામ નક્કી કરે, બીજાને તકલીફ પડે, બધું આપણે નક્કી કરી નાખીએ. અને ત્યાં સુધી કે નક્કી કર્યા પછી પોતે એટલા રિસર્ચની અંદર ઊંડા ઉતરેલા હતા કે પોતાનો મોત શોકો જે કંઈ પણ, અઠવાડિયા પછી એકદમ યાદ આવ્યું કે યાર કે કંકોત્રી હતી મારા લગ્નની. કંકોત્રી જોઈ અને ખબર પડી કે પોતાના લગ્નની તારીખ ગઈ એક અઠવાડિયું ગયું છે. અને અઠવાડિયું ગયું પછી એને ખબર પડી ત્યારે મનોમન એને સંકલ્પ કર્યો, એક વખત લગ્નની તારીખ ગઈ છે તો હવે મારે બીજી વાર લગ્ન કરવા નથી કે કોઈ એવા પ્રકારનું આયોજન પણ કરવું નથી. મારી તમામ મારી બુદ્ધિ અને શક્તિ અને આવડતનો ઉપયોગ છે મારે દેશ માટે કરવો છે. ત્યારથી એને આજ સુધી લગ્ન કર્યા નથી એટલે સચિન કલામ સાહેબ છે અહીંયા પહોંચી ગયા. આપણે તો કોકના લગ્નની કંકોત્રીની મહિના પહેલા વાર જોતો હોય કે તારીખ કઈ તારીખ છે, અને તારીખે જવાનું હોય તો હોય બસ 10 કે 11 કે રાતનું હોય, પણ સવારથી ઇન કરીને આમ ટાઈટ બેસી જાય, દંડવત કરે નહીં, બેસે નહીં કે કેમ ક્રીસ પડે. હવે કોકના લગ્નની તારીખો આપણે ભૂલતા ના હોઈએ ત્યારે કલામ બને. આપણને ઈચ્છા થાય કે આપણે કલામ બનવું છે પણ નથી બની શકાતું. એની તમે ખાલી જો કલામના ફોટોગ્રાફ્સ જોયા હશે ને, કોઈ સ્ટાઇલ છે એના વાળ કેવા લાંબા લાંબા, અને પેલા હવે કંઈક થોડો સુધારો થયો, બાકી શરૂઆતની અંદર તો બ્લુ કલરનો શર્ટ જ હંમેશા પહેરતા, આપણને એમ લાગે કે બદલે તો સારું હવે. પણ એને કઈ પડી નહોતી, જેને આગળ વધવું છે કપડાથી આગળ નથી વધતા, વાળથી આગળ નથી વધતા. ટી વિશ્વનાથન કરીને એક ભારતના બહુ જ મોટા આઈટીના નિષ્ણાંત, 1997-98 ની અંદર મુંબઈની અંદર તાજ હોટેલની અંદર એક મિટિંગ હતી. આ મિટિંગની અંદર આઈટીની એક સેમિનાર્સની અંદર આ ટી વિશ્વનાથન પોતે હતા. દુનિયાભરની અંદરથી આઈટીના નિષ્ણાંતો અને ઇન્ડિયાના પણ ત્યાં ગયેલા. અને આ શિબિર જ્યારે શરૂ થઈ અને તાજ હોટલની અંદર એક તો જવાનું હોય ત્યાં જ કપડાઓ બદલાઈ જાય, સ્પ્રે વાગી જાય, કપડાં સારા, ટાઈ સારી, બૂટ સારા, અનેક પ્રકારના એટિકેટની અંદર બધી વ્યક્તિ ત્યાં ગયા. અને આખું સેમિનાર સ્ટાર્ટ થયું ત્યારે પ્રવક્તાએ જાહેરાત કરી કે આજના ચેરપર્સન તરીકે જે આપણને સેમિનાર કંડક્ટ કરવાના છે તો આપણે ટી વિશ્વનાથનને વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. અને ટી વિશ્વનાથન જેવા મંચ ઉપર આવવાનો પ્રયત્ન કર્યો અને પગથિયા ચડતા હતા અને સામે બેઠેલા બધા જ ટી વિશ્વનાથનને જોયા કે જેના માટે આપણે આવેલા છીએ, એના કપડાં જોઈને બધાની આંખો નીચી થઈ ગઈ, બધા એટલા બધા શરમાઈ ગયા ને. કેમ? તો ટી વિશ્વનાથન આઈટીનું હતું કે આજે ટુડે વોટ ઇઝ ધ રોલ ઓફ મલ્ટીમીડિયા, મલ્ટીમીડિયાનો રોલ આજે શું છે, એના ઉપર 3 કલાકનો સેમિનાર કંડક્ટ કરવાના હતા. લોકોના મનમાં તેમ હશે કે આ ટી વિશ્વનાથન એટલે કેવી વ્યક્તિ હશે, કેવા એના કપડાં હશે, કેવી એની ચાલવાની સ્ટાઇલ હશે. નહીં કાલે શરીર લંકોલા જોઈ, એનો એંગલ કઈ એંગલથી ઊભો રહેતો હતો એ જોઈ, ફિલ્મી સ્ટાઇલ છે એ લોકો પોતાની પર્સનાલિટી એક બોલવાથી ઇમેજ ઊભી કરતા એક ત્રાસો ઊભો રહે, તો એ પ્રકારની ઇમેજ થઈને એમ કે આમ ચાલતો હશે. અને જોયું તો ટી વિશ્વનાથન પોતે આવેલા, પગની અંદર ચાંખડી પહેરેલી હતી, ઇસ્ત્રી વગરનું ધોત્યું પહેરેલું હતું, ઇસ્ત્રી વગરનો જબ્બો પહેરેલો હતો, વાળની અંદર પણ કે ઠેકાણું હતું નહીં. આવ્યા અને આવ્યા પછી અમુકના મન શરમાઈ ગયા અને અમુક હસ્યા કે આવી વ્યક્તિને સાંભળવાના. અને આવ્યા પછી એમને જે 3 કલાક લેક્ચર આપ્યું, આખી દુનિયાની અંદરથી આવેલા નિષ્ણાંતો મોઢામાં આંગળા નાખી ગયા કે શું લેક્ચર છે, કેટલું બધું એનું વિઝન છે, કેટલી બધી ક્લિયરિટી છે. અને એ પછી બધા એવું શરમાઈ ગયા કે નહીં, જ્યારે અમને પૂછ્યું કે સાહેબ તમે કેમ આવું કશું કર્યું નહીં, લોકો જેમ કપડાં પહેરે છે કોઈ સ્ટાઇલ છે, હવે ચાંખડી પહેરી નવાય, ધોતિયું પહેરી નવાય, આપણને જભો લેગો પહેરી જતા ઘણી વાર શરમ આવે, તો ધોતિયું પહેરીને તમે કોલેજમાં જાઓ હે, ધારો કે એવું હોય તો. હા, ડે હોય અને ટ્રેડિશનલ ડે હોય, નખરા કરવાના હોય તો તમે બીજા ઘણા બધાને જોયા હશે, એમાં એને શરમ નથી આવતી. પણ ધારો કે તમને એવું કહ્યું કે પૂજામાં તમે ધોત્યું પહેરો છો, એ જ ધોત્યું પહેરીને સ્કૂલની અંદર ને કોલેજની અંદર જાઓ, આપણે નથી જઈ શકતા, આપણને શરમ આવે છે, આને કંઈ શરમ નથી. ત્યારે પૂછ્યું કે કેમ સાહેબ આવું છે, ત્યારે કહ્યું કે નોલેજ ઇઝ વર્શિપ, લોકો મારા જ્ઞાનને પૂજન કરશે મારા ચહેરાને નહીં. તે વિશ્વનાથને શું કહ્યું કે મારા ચહેરાને કોઈ પૂજવાનું નથી, મારા કપડાને કોઈ જ પૂજવાનું નથી. નોલેજ ઇઝ વર્શિપ, કે પૂજન થશે ફક્ત જ્ઞાનનું, અને નોલેજ ઇઝ પાવર. પાવર નોલેજનો હશે, જ્ઞાનનો હશે. માહિતી તમારી પાસે કેટલી છે, સ્કિલ કેટલી હશે, એનો પાવર હશે, બીજા કોઈનો નહીં હોય. તો જો આ લોકો બહુ સાદાઈથી રહેલા છે. આઈન્સ્ટાઈનનું નામ ગઈકાલે પણ વાત કરેલી, બધાએ સાંભળ્યું હશે. આટલી બધી પોતે તરક્કી કરેલી છે, 16 વર્ષની ઉંમર, એટલે કે આમાં લગભગ 40% તો 16-17 વર્ષની ઉંમરના છે. 16 વર્ષની ઉંમરે એમને રિસર્ચ અને થિયરી આપવાનું શરૂ કર્યું. 26 વર્ષની ઉંમરે E=mc² અને થિયરી ઓફ રિલેટિવિટી એને લોન્ચ કરી દીધી. અને 36 વર્ષની ઉંમરે તો એને નોબેલ પ્રાઇઝ પોતાના ગજવાની અંદર મૂકી દીધું. એ તમારી ઉંમરમાં એને શરૂ કરેલું. પણ આઈન્સ્ટાઈનના ફોટોગ્રાફ તમે જોયા છે ને, એના વાળની સ્ટાઇલ કઈ છે. હમણાં પેલું એક પિક્ચરની અંદર ને વાળની સ્ટાઇલ હતી, છોકરાઓ વચ્ચે કે કામ કરીને એકદમ મૂંડું વચ્ચે આમ લીટો પાડ્યો હોય ને, હે હા ગજની, હા તો એવી કોઈ સ્ટાઇલ હતી. આઈન્સ્ટાઈનના કપડા, આઈન્સ્ટાઈન એકવાર પૂછવામાં આવ્યું કે તમે યાર નીકળ્યા ને તો ને બૂટ કાઢે તો બૂટમાં મોજા નહીં. ને પૂછ્યું કે સાહેબ મોજા કેમ પહેરતા નથી, કે બૂટ ઉપર પેન્ટનું આખું આવી જાય, પછી મોજો પહેર્યો કે ના પહેર્યો ક્યાં કોઈને દેખાવાનું છે, મોજા પહેરવામાં સમય બગાડો, એના કરતાં મારા રિસર્ચમાં સમય ના આપો. એને કહ્યું કે મેક્સિમમ છે ને અર્ધીભાઈનો શર્ટ પહેરતા. તેને પૂછ્યું કે સાહેબ અર્ધીભાઈનો શર્ટ કેમ પહેરો છો, કે આખીભાઈનો શર્ટ પહેર્યા પછી બટન મારવામાં મારે લગભગ 10-15 સેકન્ડ બગાડવી પડે, એના કરતાં અર્ધીભાઈનો શું વાંધો છે. ત્યારે આઈન્સ્ટાઈન થાય, આ તો શર્ટ પહેરે, એની ઉપર બીજું પહેરે, એની ઉપર ત્રીજું પહેરે, અને એમાંય કેટલો ટાઈમ છે કાંચ ઉપર ઉભા રહે. તમારે કાંચ ઉપર ઉભા રહે અને વાળ વળવાનો ટાઈમ તમે કાઢી નાખો ને તો એ આગળ વધી જાઓ. ખ્યાલ આવ્યો ને? તો દુનિયામાં જે લોકો આગળ વધ્યા છે એની અંદર એટલો પાવર હોય છે. આજે તમે જો ગાંધીજી, ગાંધીજીમાં પાવર કેટલો હતો અને શેનો હતો? શરીરની અંદર પોરબંદરનો પોચો વાણિયો કહેવાય. વાણિયામાં એટલી તાકાત હોય, પણ એકદમ શુકલકડી શરીર. પણ એના મનની અંદર નક્કી થયું, પછી એને સંયમ કેળવવાના શરૂ કર્યા. અને એની અંદર ગાંધીજીની અંદર એટલો પાવર હતો કે કોઈ માણસ એની સામે આવીને ઉભા રહે નહીં. ચર્ચિલનો પાવર કેટલો હતો કે જ્યારે 80% લંડન ખલાસ થયેલું હિટલરના બોમ્બાઇડિંગથી, એ વખતે ચર્ચિલને જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા અને ત્યારે ચર્ચિલે પોતે સત્તા હાથમાં લીધા પછી 80% લંડન ખલાસ હતું, ત્યારે લંડનને ઊભું કર્યું અને વી ફોર વિક્ટરી સાઇન આપી હતી. ઘણા બધા નેતા આજથી શરૂ થશે, આજે રિઝલ્ટ બહાર પડશે એટલે આમામામામ કરતા હશે. આ શું હોય છે, વી ફોર વિક્ટરી આ સાઇન આપનાર ચર્ચિલ, ત્યાર પછી એના રવાડે બીજા ચડ્યા છે. પણ પેલું આ જે આમ કર્યું હતું એ ચર્ચિલે કર્યું, એટલો પાવરફુલ માણસ. પણ એક વખત હિટલરને પાછા પાડવા માટે સેકન્ડ વર્લ્ડ વોર વખતે રૂઝવેલ્ટ, અમેરિકાના પ્રેસિડેન્ટ, સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ જનરલ સ્માર્ટ્સ અને ચર્ચિલ ત્રણ જણ બેઠા હતા. અને હિટલરને કેવી રીતે પાછો પાડવો અને ડિફેન્સ કેવી રીતે કરવું ચર્ચા થતી હતી. એ વખતે સાઉથ આફ્રિકાના આ પ્રેસિડેન્ટ છે જનરલ સ્માર્ટ્સ, એને પ્રશ્ન પૂછ્યો કે ચર્ચિલ ડુ યુ મીટ ગાંધી, એને કહ્યું કે નો, કે વાય, કે કેમ તું મળતો નથી, કે ગાંધીની અંદર એટલો પાવર છે ને કે ગાંધીની સામે હું જઈને ઊભો રહું ને તો હું અંદરથી બદલાઈ જાઉં, મારા વિચારો મારા વર્તનની અંદર અંદરથી બદલાવ આવી જાય, એટલે મને બીક લાગે છે ગાંધીની સામે જતા. હવે ગાંધીજી પાસે કોઈ હેરસ્ટાઇલ નહોતી, કોઈ કપડાં નહોતા, કોઈ એવો પાવર જે આપણે માનીએ છીએ, એવું બાઇક નહોતું કે ફોન નહોતો, કોઈ જ પાવર નહોતો. પણ છતાં એની પાસે જે સાદાઈ હતી, એની પાસે જે સંયમ હતો, પોતાના આઝાદી સિવાયના કામને તિલાંજલિ આપી દેવી, એ પાવરથી ગાંધીજી પોતે લડી શકતા હતા. કોણ કહે છે ગાંધીજીને યાદ નથી કરતું? કોણ કહે છે કે આવું સાદાઈથી અને સંયમથી જીવનાર વ્યક્તિ આગળ નથી વધતા? આપણા મનની અંદર એવું ભૂસું ભરાયેલું છે. અને ગાંધી અને સરદાર માટે તો જ્યારે એ વખતે આઈસીએસ ઓફિસર આવતા, અત્યારે આઈએસ ઓફિસર છે, એ જ્યારે લંડનથી ઇન્ડિયાની અંદર કામ કરવા માટે આવે ત્યારે તેની પાર્લામેન્ટની અંદર આઈસીએસ ઓફિસરને ભેગા કરવામાં આવે. અને ભેગા કર્યા પછી આઈસીએસ ઓફિસરને કહેતા કે તમે ઇન્ડિયા જાઓ છો એનો વાંધો નથી, તમે કામ કરજો, પણ મહેરબાની કરી ગાંધી અને સરદારની સામે તમે વાત નહીં કરતા. પહેલાં કહ્યું કે વાય, કેવું શું છે આ બંનેની અંદર? ત્યારે કહ્યું કે જો તમે ગાંધી અને સરદારની સામે વાત કરશો ને, 10 જ મિનિટ આ બેમાંથી કોઈ પણ એક વ્યક્તિ તમારી જોડે વાત કરશે, પછી તમને કોરો કાગળ આપશે કે આની અંદર સાઇન કરો,
0: તમારી તાકાત નહીં હોય કે એને પૂછશો કે તમે શેના માટે સાઇન કરાવો છો, ફક્ત સાઇન કરી દેશે અને સાઇન કર્યા પછી તમે કાગળ આપી દેશો, પછી સ્ક્રિપ્ટ પછી લખશે કે શેના માટે સાઇન કરાય, પણ તમારી હિંમત નહીં હોય પૂછી શકવાની. એટલે મહેરબાની કરીને તમે એને મળતા નહીં. શેનો પાવર હતો? ગુલામ તો આપણે હતા, અહિંસક ક્રાંતિથી લડતા હતા, છતાં પણ આ પાવર શેનો હતો? તો આ લોકોની અંદર આના સિવાય બીજું કંઈ હતું જ નહીં. સરદાર વલ્લભભાઈ પટેલ કરમસદના છે, એક વખતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર બન્યા છતાં પણ સરદાર પોતે મૃત્યુ પામે ત્યારે બેંક બેલેન્સ હતું 264 રૂપિયા. એની પાસે એ વખતે મૃત્યુ પામે ત્યારે ફક્ત 3 જોડી કપડાં હતા, અને 3 જોડી કપડાંની અંદરથી આ સાદાએ અને સંયમાથી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના 500 રજવાડાને ભેગા કરી આપ્યા. આપણે કરી શકીએ? આ સંયમ રાખી શકીએ? 264 રૂપિયા અત્યારે તમારા પાસે એના કરતાં વધારે હશે. અને એમાં હોમ મિનિસ્ટર એક વખત બન્યા પછી અથવા ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી લાગે છે કે 2-3 પેઢી સુધી વાંધો આવે. કેમ એટલા બધા કૂદે છે? આજે જે રિઝલ્ટ બહાર પડશે ત્યારે કેમ દેશની સેવા માટે રાજી થવાના છે? તો આ પ્રકારનો સંયમ તો માણસની અંદર તાકાત કેટલી બધી ભેગી થાય છે. આજે સ્વામીમાં તમે જુઓ શું છે, કોઈ સ્ટાઇલ કરી આપણે ઇન કરીએ, વટ પાડવા કરીએ, આ કરીએ, સ્વામીમાં શું વાળમાં સ્ટાઇલ નહીં, ધોતિયા પહેરે એમાં કોઈ સ્ટાઇલ નહીં, કોઈ કલર બદલવાનો નહીં. વર્ષોથી દીક્ષા લીધી ત્યારના એકના એક કલર અને 2 જોડી ધોતિયામાં જીવન પૂરું કરવાનું. પણ છતાં એમના જીવનની અંદર જે સંયમ છે, જોવાનો, બોલવાનો, વિચારવાનો, પોતાના લાગણી ઉપર કોઈ બોલી જાય, અપમાન થાય, નિષ્ફળતા મળે, છતાં પણ નિરાશ નહીં થવાનું, આ બધા સંયમના કારણે આજે બાપાની ઉંમર 89 વર્ષની થઈ. 89 વર્ષની ઉંમરે રાત્રે 10:30 વાગ્યા પણ સ્વામીનો ચહેરો જોશો ને તો એટલું બધું શાર્પનેસ, ડિસિઝન પાવર પણ એટલો બધો પાવરફુલ કે કોઈ માણસ 18 વર્ષની ઉંમરમાં તમે આમ 10:30 કેવા હોય છો? 12:30 કેવી કાલે દશા હતી? 16-17 વર્ષની ઉંમરે જો બપોરના 12:30 વાગ્યા આવી દશા હોય, ચિચિયારીઓ પાડીને પૂરી કરવાની ભાવના થતી હોય, શું કરો? 10:30 વાગે આમ લાઇટ બંધ થાય, બાજુમાં સુઈ જવું, પગ લાંબા કરવાના, આટલો બધો થાક, અને અહીંથી આમ જતો હોય એટલે જાણે એટલો બધો ભાર, ચહેરા ઉપર નૂર હોય નહીં, કોઈ શાર્પનેસ હોય નહીં, કોઈ ડિસિઝન લેવાની તાકાત હોય નહીં કે બસ હવે તો પથારી જ દેખાય છે, પડ્યાવા સુઈ જવું છે. આવું 17 વર્ષની ઉંમરે હોય? આજે 89 વર્ષની ઉંમરે કેવા ડિસિઝન લે છે? ક્યાંથી આવ્યો પાવર? તમે તમારા ઘરની અંદર દાદાને એક અથવા આજુબાજુમાં જો જેની ઉંમર 50 વર્ષની ઉંમરે રિટાયર્ડના પ્લાનિંગ ચાલુ થાય કે રિટાયર્ડ થશું, આ ઘેર રહેશું, શહેરમાં જતા રહેશું, ગામડામાં જતા રહેશું. સ્વામીએ ચાલુ જ 51 વર્ષે કર્યું છે, અને આજે 89 વર્ષની ઉંમરે પણ કામ કરી શકે છે. એમની અંદર જે તાકાત છે, એમના સંયમની છે, એ તાકાત જો તમારે ડેવલપ કરવી હોય આજે આ ઉંમરની અંદર, તો તમારે આ કરવું જ પડશે. અને ધારો કે તમે સંયમ આમ તો બહુ અઘરો છે, નિયમો છે બહુ અઘરા છે, આપણને ગમતા નથી, એટલે નિયમો તોડવાનો પ્રયત્ન કરીએ, આપણાથી અનુકૂળ આવે એટલું કરીએ, તો તમે ત્યાં ને ત્યાં રહેશો. ઝાડ ઉપર તમે જોયું હશે કે ઝાડ હોય, પવન આવે તો નહીં, આપણે રિસેસમાં ગાવ તો નાનું ઝાડનું પાન હોય, પવન આવે એટલે આમથી આમ ફરતું હોય. આપણે એક વખત પાંદડાને એવો વિચાર હોય કે અરે ઝાડની સાથે આપણે બંધાયેલા છીએ તો આપણે બહુ દૂર જઈ શકતા નથી, એના કરતાં ઝાડથી વિખૂટા પડી જઈએ. એટલે ઝાડથી આ પાંદડું નીચે પડી ગયું, લીલું પાંદડું નીચે પડ્યું, સૌ પ્રથમ ઝાડથી છૂટા પડેલા પાંદડાને નીચે પડ્યા પછી શું દશા થઈ હશે? એક તો લીલામાંથી ધીમે ધીમે પીળું થયું ને સુકાઈ ગયું. સુકાઈ ગયા પછી પડેલું પાંદડું એકાદુ પવનનું ઝોકું આવે અને આ પાંદડું તરત જ બીજી સેકન્ડે કચરા પેટી અંદર જતું રહેવા, કચરા પેટીના ઢગલા સુધી જાય કે નહીં? તો જે વ્યક્તિ પોતાના નિયમો તોડે છે ને, થોડો સમય આમથી આમ સ્વતંત્ર રહી શકે છે, પરંતુ પરિસ્થિતિ, સંજોગો અથવા તો કુસંગનું એકાદું ઝોકું તમારા જીવનની અંદર આવશે ને, તમારી બુદ્ધિ, શક્તિ, હોશિયારી, આવડત બધી જ કચરાપેટીની અંદર ધકેલાઈ જશે. હોશિયારી હશે છતાં પણ એક પ્રસંગ ખાલી તમે સાંભળજો, ત્યારે આપણને ખબર પડશે કે આપણને જે બાપા અને સંતો વાત કરે છે કે સંયમ રાખવો, તો એના અંદર કેટલી તાકાત આવે છે. હોશિયારી નહીં હોય તો પણ આવશે, અને સંયમ નહીં હોય તો હશે તો પણ જતી રહેશે. અમદાવાદની અંદર દેવાશીષ ઘોષ કરીને એક તમારી ઉંમરનો કિશોર 12 સાયન્સની પરીક્ષા પૂરી કરી
2: 90% કરતા વધારે માર્ક્સ અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજની અંદર ઈસીની અંદર એને એડમિશન લીધું અને ત્યાર પછી 8 સેમિસ્ટર પૂરા થઈને રિઝલ્ટ આવ્યું ત્યારે ગુજરાત યુનિવર્સિટીની અંદર ગોલ્ડ મેડલ સાથે અને ઈસીની અંદર ગોલ્ડ મેડલ પાસ કરીને બહાર નીકળ્યો. તમને ખબર હશે એન્જિનિયરિંગમાં હોય અથવા તો આપણી સ્કૂલમાં હોય પહેલો નંબર લાવો અને ગોલ્ડ મેડલ મેળવવું એ ઘણા બધા અઘરા હોય છે. છતાં આને મેળવ્યું. ત્યાર પછી એને એમ થયું કે આપણે ભણવું છે એટલે આઈઆઈટીની અંદર એને એક સ્પેશિયલ સબ્જેક્ટની અંદર રડાર ટેકનોલોજીના સબ્જેક્ટમાં એને એડમિશન લીધું. દિલ્હી આઈઆઈટીની અંદર એ પોતે ગયો. આઈઆઈટી ક્લિયર કર્યું ત્યારે 10માંથી 9.9 રેન્ક સાથે પાસ થયો. હવે આઈઆઈટી અને આઈટીઆઈ તો જુદું જ છે ને. અચ્છા, એટલે આઈઆઈટીની અંદર 10માંથી 9.9 રેન્ક એટલે ગુજરાત બોર્ડની અંદર નંબર લાવો સહેલો છે પણ દિલ્હી આઈઆઈટીની અંદર 10માંથી 9.9 રેન્ક લાવો બહુ જ અઘરો છે. ઘણા બધા 12 સાયન્સની પરીક્ષા પછી ઘણા તો આઈઆઈટીની એક્ઝામ જ નથી આપી. ઘણાએ આપી છે તો એનઆઈટીની આપી છે પણ એનઆઈટી કરતાં આઈઆઈટી એક સ્ટેપ ઉપર છે. આની અંદર એને રડાર ટેકનોલોજી એટલે દુનિયામાં સૌ પ્રથમ વખત 22-23 વર્ષની ઉંમરના અમદાવાદના કિશોરે કેટલી બધી એનામાં બુદ્ધિ હતી કે રડાર ટેકનોલોજી ઉપર એને રિસર્ચ કર્યો અને કઈ કક્ષાનું કે પહેલા એવું હતું કે રડાર છે એ લગભગ 250-300 ફૂટ સુધી જ પકડી શકે એટલે દુશ્મનો શું કરે કે જ્યારે બોમ્બાઇડિંગ કરવાનું હોય ત્યારે નીચે લાવી દે પોતાનું પ્લેન જે રડારમાં પકડાય નહીં કે દુશ્મનનું પ્લેન આવે છે અને પછી જે તે શહેરની અંદર બોમ્બ ફેંકી અને જતું રહે એટલે અબજોનું નુકસાન અને માણસોની જાનહાની થતી હતી. એટલે આ 22 વર્ષના દેવાશીષના મનમાં થયું કે આપણે રડાર ટેકનોલોજી એવી શોધવી છે કે મિનિમમ સુધી રડારની અંદર પકડાઈ જાય કોઈ પ્લેન ના આવે કે ગમે તે તો 50 ફૂટ સુધી પકડાય એવી ટેકનોલોજી એને 22-23 વર્ષની ઉંમરે શોધી. પછી દિલ્હીની અંદર ઓબેરોય હોટલની અંદર એનો સેમિનાર કન્ડક્ટ કરવાનો હતો અને આ સેમિનારની અંદર કોણ કોણ આવેલા એ જ્યારે ભણતો હતો ને એ વખતે ઇન્ડિયન ડિફેન્સ મિનિસ્ટ્રીએ આને લીધો અને કહ્યું કે તારે ઇન્ડિયન ડિફેન્સની અંદર કામ કરવાનું છે. એ વખતે એને કહ્યું કે તને 35,000 રૂપિયા ઇન્ડિયાની ગવર્મેન્ટ આપે છે તું આની અંદર રિસર્ચ કરીને ઊંડો ઉતર. એટલે ભણતા ભણતા 35,000-40,000 વર્ષો પહેલાનો પગાર એને આપ્યો. અને આ બાજુ સેમિનારની અંદર કોણ હતું તો નાસાના એક્ઝિક્યુટિવ્સને બુદ્ધિશાળી ટેકનિકલ માણસો રશિયાથી આવેલા, ઇંગ્લેન્ડથી આવેલા, આપણે અમદાવાદ ઇસરો છે ઇસરોમાંથી આવેલા, મુંબઈથી ભાભામાંથી બધા રિસર્ચ સેન્ટર છે એની અંદરથી આવેલા ટોપ લેવલના બધા જ બુદ્ધિશાળી માણસ સામે બેઠેલા. અને એ વખતે 23-24 વર્ષની ઉંમરમાં અમદાવાદનો એક કિશોર રડાર ઉપર 3 કલાકનો સેમિનાર કન્ડક્ટ કરે છે અને એનો જે સેમિનારની જે સ્પીચ એનું જે નોલેજ એ પૂરું થયું ત્યાર પછી નાસાના જે માણસ આવેલા એને કહ્યું કે દોસ્ત એક મિનિટ તારું કામ છે. એને લઈ ગયા ઓફિસની અંદર બોલાયા પછી એની જોડે બોન્ડ ચાલુ કર્યો. એ કામ કર કે તું ઇન્ડિયામાં તારું બહુ ભવિષ્ય નથી તું નાસાની અંદર અમેરિકામાં આવી જા. એને કહ્યું કે ના પેલી વાર ના પડે એટલે એને કહ્યું કે તારે કેટલો પગાર જોઈએ છે બોલ પણ તું નાસામાં આય. એને આમ તેમ બોલતો નતો એટલે કહ્યું કે 9 ડિજિટનો પગાર તને આપીશ 8 ડિજિટના પગાર તને આપશું તું આવી જા. હવે 8 ડિજિટ અને 9 ડિજિટનો પગાર એટલે કેટલો થાય શાંતિથી ગણજો. ખબર પડે 9-9 કરોડના પગારની ઓફર થઈ ત્યારે પેલા છોકરાએ 24 વર્ષની ઉંમરે નાસાએ કહ્યું કે તને આટલો પગાર 8 ડિજિટ એટલે 9 કરોડ સુધી જઈ શકે એટલો પગાર એને આપવાનું કહ્યું. આને કહ્યું કે ના મારે મારા દેશ માટે કામ કરવું છે એટલે હું નાસામાં નહીં આવું. આ છોકરો ગયો એના સર્ટિફિકેટની વેલ્યુ એના નોલેજની વેલ્યુ જોઈ આખા ઇન્ડિયાના ડિફેન્સની હતું કે આ છોકરો દુનિયાની અંદર એનું નામ કાઢશે અને ભારતને કલામની જેમ આગળ લેશે. બરાબર છે કે નહીં? પણ તમને જાણીને આશ્ચર્ય થશે 9 કરોડના પગારની જેને ઠોકર મારી હતી એ આ દેવાશીષ ઘોષ અમદાવાદની અંદર વટવા જીઆઈડીસીની અંદર 1 મહિનાના 6,500 રૂપિયાની અંદર કલરની ફેક્ટરીની અંદર ગધા મજૂરી કરે છે. કેમ? કોઈ નોકરી નહીં રાખતો હોય? શું પ્રોબ્લેમ? સંયમ નહીં એટલે ધીમે ધીમે એના મનની અંદર વ્યસનોની અંદર જુગારોની અંદર વ્યભિચારની અંદર રખડવાની અંદર ખરાબ મિત્રોની અંદર પડ્યો. ઇન્ડિયન ડિફેન્સ મિનિસ્ટ્રી પાસેથી પૈસા તેનો પગાર તો સામાન્ય હતો કારણ કે એને દેશ માટે રહેલો એટલે પૈસાની જરૂર પડી એટલે એને શું કર્યું ઇન્ડિયાની ડિફેન્સની જે સિક્રેટ માહિતી હતી એ ચાઇના છે પાકિસ્તાન છે ને વેચવાની ચાલુ કરી. ઇન્ડિયાની ગવર્મેન્ટને ખબર પડી કે આપણી સિક્રેટ માહિતીઓ વેચાઈ રહી છે અને વેચનારા દેવાશીષ છે. એને ઓફિસમાં બોલાયો અને આ બધા સર્ટિફિકેટને ભેગા કર્યા લાલ અક્ષરે સર્ટિફિકેટ ઉપર લખી નાખ્યું કે આજ પછી આ છોકરાને જો કોઈ પણ કંપની નોકરીએ રાખશે તો એ દેશના દેશદ્રોહી ગણાશે, એની ઉપર કાયદેસરના પગલા લેવામાં આવશે. એવું લાલ સાઇનથી લખ્યું. એને કહ્યું કે આ છોકરાએ દેવાશે કે ત્યાર પછી કોઈ કંપની મને નોકરીએ રાખતી નથી, એટલે જીઆઈડીસીની અંદર મારે એમના મજૂરી કરવી પડે છે ફક્ત પોતાના સર્ટિફિકેટ છોડીને અને મેક્સિમમ સમય આપીને. તો વિચાર કરો, થોડો અસંયમ જો ક્યાંથી કઈ જગ્યાએ લઈ જતા હોય છે. ફ્રાન્સની અંદર એક બહુ જ મોટા ગણિત શાસ્ત્રી થઈ ગયા, એનું નામ હતું ગાલોઆ. આ ગણિત શાસ્ત્રી માટે એવું કહેવાતું હતું કે નાની ઉંમરની અંદર એ લગભગ 21 વર્ષની ઉંમર સુધી એ જીવ્યા, અને 21 વર્ષની ઉંમરમાં એવું કહે છે કે આ વ્યક્તિ જો ફક્ત 10 વર્ષ વધારે જીવ્યા હોય તો દુનિયાનું મેથેમેટિક્સ ગણિત કંઈક જુદી દિશામાં હોત. એટલું બધું 21 વર્ષની ઉંમરે પાવરફુલ આનું ભેજ્યું. પણ 21 વર્ષની ઉંમરે મરતા પહેલા એને પોતાના એક મિત્રને પત્ર લખ્યો છે, અને 21 વર્ષની ઉંમરમાં ભવિષ્યમાં ધૂમકેતોની જેમ પોતાનો તેજનો લીસોટો આપીને જાય એવી શક્યતાઓ હતી, પણ છતાં પણ આ વ્યક્તિ કેમ ગયા. એક પત્રની અંદર એને લખ્યું છે, થોડો અસંયમ સાંભળજો, આટલા હોશિયાર માણસ પણ બુજાઈ શકે છે. એને લખ્યું એના મિત્રને, એક અધમ વેશ્યાના સંગે હું મરી જઉં છું. થોડો સંયમ તોડ્યો, લખ્યું એક અધમ વેશ્યાના સંગે હું મરી જઉં છું, મારું જીવન કરુણ ફારસ બનીને નષ્ટ થઈ જાય છે. આટલી યુવાન વયે મરવું, આટલી તુચ્છ વસ્તુ માટે મરવું, આટલી શોધો છોડીને મરવું, આજે મને મારી જાત ઉપર તિરસ્કાર અને ધિકાર છૂટે છે. પણ પછી એને લખ્યું કે હવે ડોક્ટરોએ ના પાડી છે, હું વધારે નહીં જીવી શકું. અને 21 વર્ષની ઉંમરમાં આ ગાલોવા, જે ફ્રાન્સનો અને દુનિયાનો સારામાં સારો ગણિત શાસ્ત્રી હતો, એ ગયો. તો આવું બને છે. દુનિયાની અંદર આપણું છાત્રાલય છે ત્યાં અત્યારે એક સાગર કરીને એક છોકરો છે. થોડા સમય પહેલા, 1.5 વર્ષ પહેલા ત્યાં ગયેલા ત્યારે છોકરાએ ત્યાં વાત કરી કે બાર સાયન્સની અંદર બહુ જ હોશિયાર, અને બંસલ ક્લાસીસ છે, તમને કદાચ ખ્યાલ હશે, કોટાની અંદર રાજસ્થાનમાં, કે જ્યાં આઈઆઈટીના ટ્યુશન સપાય છે, અને 5000 જેટલા સ્ટુડન્ટ્સ છે આ બંસલ ક્લાસીસમાં આઈઆઈટીના ટ્યુશન માટે જાય છે. આ છોકરો એટલો હોશિયાર, એને એટલો બધો ખંત હતો કે આપણે આઈઆઈટી એન્જિનિયર ક્લિયર કરવું જ છે. ત્યાં ગયો, એક વર્ષ છે એને ટ્યુશન એની ફીસ છે ભરી, એના ફાધર પાસે બહુ એટલી બધી સગવડ પણ નહીં, છતાં ગમે તેમ કરીને એને ફીસ ભરાઈ. અને જ્યારે આઈઆઈટીનું રિઝલ્ટ છે આવ્યું ત્યારે આ છોકરો ફેલ થયો, અને ફેલ થયા પછી એના બાપાએ કહ્યું કે બેટા હવે બીજી વાર આપણી પાસે પૈસા નથી, તું આવી જા. અને ત્યાર પછી એને ધુલિયામાં, ગુજરાતમાં એડમિશન મળ્યું નહીં, ધુલિયાની અંદર ડિપ્લોમાની અંદર એને એડમિશન લીધું. અને એક આવી શિબિર હતી, એને પૂછવામાં આવ્યું કે કેમ દોસ્ત આવું થયું, એટલે એને કહ્યું કે થોડું મને લલચાઈ ગયો મારા મિત્રના સંગે, એટલે એક વર્ષની અંદર મેં કે 300 પિક્ચર જોઈ નાખ્યા. ત્યાંનો બાપ હતો ને કોઈ જોવા વાળું હતું ને લેપટોપ હતું, લેપટોપ ઉપર રોજ નવી સીડીઓ બદલે, 365 દિવસની અંદર 65 દિવસ તો ઘેર હશે એટલે રહી ગયા, બાકી તો એવરેજ સારી આવત. પણ 365 દિવસની અંદર 300 પિક્ચર જોઈ નાખ્યા, આટલો બુદ્ધિશાળી છોકરો હતો. પણ છતાં જીવનની અંદર હવે એનું શું જીવન રહેશે? તો પિક્ચર જોવાનું હોય, બીજા કોઈ લફરાની અંદર હોય, કપડાની અંદર હોય, બાઇક લઈને ફરવા કરવાનું હોય, તો આની અંદર છે સારા સારા બુદ્ધિશાળી છોકરાઓ પણ પોતે જતા રહ્યા છે. એટલે આપણા સંતો સ્વામી બાપા આપણને કહે છે કે તમારે સંયમ રાખવો જોઈએ. અને દુનિયાની અંદર મોટી મોટી વસ્તુઓ, જે મોટી મોટી કંપનીઝ છે એની અંદર પણ આ છે. અત્યારે ગૂગલ છે, તમને ખબર હશે, દુનિયાનું સૌથી મોટું સર્ચ મશીન કહેવાય છે. 1998 અંદર ગૂગલની સ્થાપના થયેલી, ફક્ત 2 વ્યક્તિએ 4 કોમ્પ્યુટરથી સર્ચ કરવાનું શરૂ કરેલું. 1998, આજે 2009, ફક્ત 11 વર્ષ થયા છે. આ ગૂગલ કંપનીની અંદર રિસર્ચ કરવા માટે અત્યારે 10,000 કોમ્પ્યુટર છે. 11 વર્ષમાં એનો વિકાસ, 4 કોમ્પ્યુટરમાંથી 10,000 કોમ્પ્યુટર ઉપર 10 અબજ જુદી જુદી કંપનીઝ કે વ્યક્તિઓના પેજ છે ને રિફર કરે છે. 10 અબજ પેજ રોજ પોતે અપડેટ કર્યા કરે છે, કોઈ નવું આમાં મૂક્યું કે નહીં, મૂક્યું કે નહીં. 10,000 આજે એની કંપનીની અંદર અમેરિકામાં એક જ ઓફિસ છે, અને લગભગ 12,000 થી 13,000 એમ્પ્લોઈઝનો સ્ટાફ છે. ચા 2 વ્યક્તિમાંથી આટલું બન્યું, આટલો વિકાસ છે એના મૂળની અંદર. શું થોડા વર્ષો પહેલા એને ટોપ લેવલના, જેમ ગઈકાલે સાહેબે વાત કરી કે અમે વર્ષમાં 4 દિવસ પહેલા અને 4 દિવસ પછી મિટિંગ કરીએ, એમાં એને આખો કંપનીનો વર્ષો સુધી કયો સિદ્ધાંત ઉપર કંપની ઊભી કરવી એ નક્કી કર્યું. અને ગૂગલ કંપની અમેરિકાના ધોળિયા માણસ નક્કી થયા. 4 દિવસ સુધી આ બધા બેઠા, અને 4 દિવસના અંતે એક જ સિદ્ધાંત એમને નક્કી કર્યું, અને સિદ્ધાંત હતો ડોન્ટ ડુ એવિલ. જીવનની અંદર કોઈ દિવસ તમારે ખોટું કરવાનું નહીં, ખોટું કરવાની ઈચ્છા થતી હોય તો સંયમ રાખવાનો. તો સંયમના નિયમો છે ગૂગલ કંપનીની અંદર પણ આજે મૂકવામાં આવ્યા. તો આજે ગૂગલ કંપની ધીમે ધીમે એવું કહેવાય છે કે આવતા 5 કે 10 વર્ષની અંદર યાહુને પણ હાઈજેક કરી લેશે, અને જેટલા કંઈ પણ સર્ચ છે બધાને પોતે ગળી જવાનું છે.
3: કેમ? આ એક સિદ્ધાંત ઉપર ખોટું નહીં કરવાનું. તમને જે કહેવામાં આવેલું છે, જે વેલ્યુઝ છે, એને વિશે પ્રેમ રાખીને એ જ ક્રિયા જો તમે કરશો, નિયમોને સંયમોને જાળવીને, તો જ તમે આગળ આવશો. હવે ધોળિયાઓ જાવું સ્વીકારી અને પોતાની કંપની આ પાયા ઉપર ઊભી કરતા હોય તો આપણે તો સત્સંગમાં રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ? પણ તમે લલચાઈ જાઓ છો. ઘણી વાર કોકને જોઈએ, આપણે લલચાઈ જઈએ, આ કરીએ તે કરીએ, આપણને ઈચ્છા થાય. પણ આ કેવું છે, એકવાર બે તમારી ઉંમરના મિત્રો છે, જતા હતા. ઉનાળાનો સમય હતો, રેતી જેવી જમીન હતી, ત્યાંથી નીકળતા નીકળતા એને આમ ગોળ આમ જોયું, એટલે પેલાય થયું કરો રૂપિયાનો સિક્કો પડ્યો છે અને આવા સમયમાં કોઈ માતા પિતા આપે ને એને રૂપિયાનો સિક્કો મળે, પેલો દોડ્યો. દોડી અને પેલા કરતા ઉતાવળા પગે જઈ આમ આમ કઈ ફટ કરતો નીચે રમ્યો, સિક્કો હાથમાં લઈને ખીચામાં નાખવા જતો હતો અને પેલાએ જોયું કે નીચે રમ્યો કંઈક લીધું, પછી આમ આમ કરીને ગુસ્સે થઈ ગયો. ત્યાં સુધી પેલો મિત્ર છે એની બાજુમાં આવ્યો, કેલું તો કેમ નીચે નમ્યો તો એ કે જવા દે ને, કે કેમ તે હાથ આમ ખંખેર્યો, એ યાર જવા દે ને. એ કે ના બોલતો ખરા, શું થયું? એટલે કહું યાર જવા દે ને, આજકાલ લોકો થૂકે છે રૂપિયા જેવું. શું કીધું? આજકાલ લોકો થૂકે છે રૂપિયા જેવું, ચળકતું થૂકે છે. એમ કહીને એને કહ્યું કે જે લલચાઈ ગયેલો ને દૂરથી ચળકતું હતું, રૂપિયાનો સિક્કો છે આ લઈ લેવું જોઈએ, એને ખબર નહોતી કે જેની અંદર લલચાઈ છે ને કોકે ગળફો કાઢેલો હતો. એમ તમે દુનિયાની અંદર લલચાઈ જાઓ કે આ સ્ટાઇલ કરવી જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, પણ ભૂલતા નહીં કોક ફિલ્મ અથવા તો સ્પોર્ટ્સની વ્યક્તિએ પોતાનો ગળફો કાઢી અને ત્યાં નાખેલો છે. અને જો તમે પકડવાનો પ્રયત્ન કર્યો તો અંતે તમે દુઃખી જ થવાના છો. આગળ વધવું હોય તો એના માટે આ બધી જ વસ્તુ બહુ જ જરૂરી છે. આવા હજારો પ્રસંગો, સેંકડો પ્રસંગો હશે કે નજર સામે તમે જોતા હશો કે જે વ્યક્તિ જીવનની અંદર આગળ વધવું છે સત્સંગમાં અને વ્યવહારમાં, એના જીવનની અંદર નૈતિક મૂલ્યો, સંયમ છે જોવાનો, બોલવાનો, વાંચવાનો, ફોનનો, એની અંદર પણ ઘણું બધું ખોટું થતું હોય છે, જોવાતું હોય છે, ટાઈમ બગડતો હોય છે. તો તમારો સમય જેની અંદર બગડે છે જો તમે બચાવશો, અને સ્વામી બાપા અને સંતો આપણને જે કહે છે એ સિદ્ધાંતોને અને સંયમના નિયમોને તમે અપનાવશો તો દુનિયાની અંદર તમને તમારો ઇતિહાસ મૂકીને જતા, તેજનો લીસોટો મૂકીને જતા કોઈ તમને અટકાવી નહીં શકે. બાકી આ ગુજરાતની ભૂમિ ઉપર આપણા જેવા કરોડો છોકરાઓને ધૂળ ભેગા ધૂળ કરી દીધા જેને કોઈ જ ઓળખતું નથી, એમાં આપણી ગણતરી થશે તો વિશ્વના ઇતિહાસમાં અને સત્સંગના ઇતિહાસની અંદર આપણે પણ સંયમના નિયમ કેળવી, આપણે પણ કે યત કિંચિત સેવાને આપણા માતા પિતા કે ગુરુનું નામ આપણે પણ આગળ લાવી શકીએ એવા પ્રકારની બળ બુદ્ધિ અને શક્તિ આવે એ જ પ્રાર્થના.
4: તો શ્રી કૃષ્ણ ભગવાને સુખની વ્યાખ્યા આપી છે, એ વિચારો જેનું આટલું લોકો પ્રમાણ કરે છે, જેના લાખો મંદિરો છે, જેનું આટલું લોકો એનું અર્ચન પૂજન કરે છે, જેના ગીતા ઉપર કેટલા પ્રવચનો થાય છે, જેના ચરિત્રનો ગ્રંથ ભાગવત એની કેટલી કથાઓ થાય છે. તમે આ શ્રાવણ મહિનામાં નીકળો ભારતની અંદર, ગામડે ગામડે કથાઓ ભાગવતની કથાઓ થતી છે, હજારોની સંખ્યામાં બધી કથાઓ થતી છે. લ્યો, અને શ્રાવણ મહિનામાં નહીં, આખું વરસ થતી હોય છે. તો એનો શબ્દોનો વિચાર નહીં કરવાનો, તમારો જ વિચાર કર્યા કરવાનો. પેલા બધા દોડ દોડ કરે છે, આ તો અહીં જાહેર નીકળ્યા બહાર, અને પછી આમ જાહેરાત વાંચે, અને જાહેરાતની અંદર પછી આમ દારૂની જાહેરાત હોય તો એક માણસ બતાવ્યો હોય અને આમ લબડાય નમઃ, ઓમ શ્રી લબડાય નમઃ, આમ ઢીલો થઈ ગયો આમ, અને પછી બાજુમાં દારૂની જાહેરાત હોય, ફલાણો દારૂ, અને આમ પીધો, એટલે આપણા મગજમાં દારૂ પહી ગયો કે દારૂ. તે બહાર નીકળ્યા, તે બીજા નીકળ્યા, ગ્વાલિયર શૂટિંગ, આમ પેલો ઉભો હોય, આમ શૂટ ટાઈ પહેરી, એટલે જાણે કે આ શૂટ પહેરી એટલે વર્ક પડી જાય. ત્યાં વળી કોઈક તેલ વારો આવે, એટલે આમ માથાના વારો રહ્યા હોય અને નીચે લખ્યું હોય આમ ફલાણું તેલ, આમરાનું તેલ, એટલે જાણે તેલ ના આવી ગયું. ત્યાં વળી બૂટ વારો આવે, ત્યાં વળી બ્લેડ વારો આવે, તે બ્લેડની જાહેરાત કરે, અને બાજુમાં ક્રિકેટર મૂક્યો હોય, એટલે હો ક્રિકેટર આ બ્લેડ વાપરે છે એટલે આ બ્લેડ વાપરો. ત્યાં ટાઈ વારો આવે, ત્યાં ચશ્મા વારો આવે, જાત જાતના, એટલે આપણું મગજ એનાથી ખત બદલી ગયું કે ટાઈ પહેરીએ સુખ થાય અને મોટા દેખાઈએ, બૂટ પહેરે તો આમ થાય, ચશ્મા પહેરે તો આવું થાય, જાત જાતના ખેલ કરે બધા. તમારા ચશ્મા કેટલા ના છે? $300 સારું છે, $250,000 ના આવે છે અમેરિકામાં, શિકાગોમાં છે, ખરીદવા છે, ખરીદો. સુરતની અંદર મેં 25,000 ના જોયા છે, એટલે મારી તમ છાતી પોરી થઈ ગઈ, મને કે પોરાણા થશો, 2,50,000 મળે છે? આ તો ભારતમાં હજુ થોડી ગરીબી છે એટલે બધા ખરીદી એવા નથી, એટલે 25,000 ના લાવ્યો છું. કે લો, હમણાં ઘડિયાળ જોયું, કેટલા કરોડનું ભાઈ? 7.5 crore નું ઘડિયાળ. હા, અમે બેલ્જિયમ ગયા હતા એન્ટવર્પમાં, અને એક ભાઈએ ત્યાં અમારે જોવા ના મળ્યું, એને વેચી દીધું હતું, પણ જેને વેચ્યું હતું ને એને ઘેર જીયા. અને ઘડિયાળ જોવાનું મળ્યું છે, મારે જોવું છે. જાત જાતના ખેલ. એટલે 7.5 crore નું હોય એટલે વધારે ટાઈમ આપે નહીં.

0: Εγώ τρέχω. Λοιπόν, έλα. Έλα και εγώ νάνο σου. Έλα σου νάνο σου. Νίτσε να πουστώ χαρό και τέμπολ ούπερ χαίς έκαι και να. Χαβά του σένει δίβελ χαού πάντας. Πραμμούκ Ιωγίζη Μαράζ. Επάρ Μουμπαϊ μάει πάιν τέα παζάρια. Άε μόνο αλίσαν μπαγκλό. Άνε πατού τσαμπαρτζας. Άνε πατσί άνε βάτ καρικούν πάω δουκί σου. Εκέμ δουκί σου. Και μάρα από του χαβάνου σε. Πον μάρα το ρότλο χαβάνο. Άνε ούπερ δίβελ τσοπαλβάνου. Τα από του πόρε μάτε. Τα πίζα μάτε. Λέω. બતાવો હું સુખી છું એવું તમે જાણો બસ એટલે મને સુખ થાય છે સુખ. હું તમને પ્રશ્ન પૂછું છું, ખાવાનું સુખ છે પણ ખાઈ શકો છો? બોલો. હું ઘણાના ઘરમાં જઉં છું, અહીં તમારા અમેરિકામાં બધા ઘણાને ઘેર પૂછું છું, ઘણાને ઘર સ્વિમિંગ પુલ જોઉં છું. મગું કેટલી વાર ના આવશો? કે એકય વાર નહીં, સાફ કરીએ જ છે ખાલી. પેલી જારી લઈ અને આમ સાફ કરે અને જોઈને ખુશ થાય કે સ્વિમિંગ પુલ છે. કરો આ જજ. તમે શું જીવન જઈ રહ્યા છે? વી ડોન્ટ નો વેર આર વી ગોઈંગ. કઈ ખબર નથી. પેલા સ્વિમિંગ પુલ કરો એટલે આપણે સ્વિમિંગ પુલ કરો, પેલા આ જોડા પહેરે એટલે આ જોડા પહેરો. મેં કાલ વાત કરતી એક જરા ઘરમાં 70 જોડી જોડા, 70 જોડી. લે વિચાર કરો ક્યાં જઈ રહ્યા છે આ બધી. એટલે દોડ દોડ દોડ દોડ કરે છે. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે મેઈક એ હોલ્ટ. યાદ રાખો, ટેપ રેકોર્ડિંગમાં તમે ભજન ટેપ કરો અથવા પ્રવચન ટેપ કરો અને ફાસ્ટ મૂકી દો ને, એક જ અવાજ આવે. કોઈ બીજો પ્રવચનનો એક અવાજ, કીર્તનનો એક અવાજ, તબલા વાગે તો એક અવાજ, એટલે એક જ અવાજ ચાલ્યા કરે. દોડે જ રાખો, દોડે જ રાખો, દોડે જ રાખો. અને પછી અંતે નિરાશા, હતાશા, ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, અને પછી એમાંથી મારામારી, આપઘાત, ફલાણું, ઢેકણું. આ નથી જોતા રોજ? આ શું થયું નેપાલમાં? ના જોયો ખેલ? અને આ તમારા અમેરિકાની અંદર, આ હ્યુસ્ટનમાં પેલી બાઈએ 5 છોકરાને મારી નાખ્યા. વોટ ઇઝ ધીસ? તમારું માઇન્ડ ક્યાં જાય છે ખબર પડે છે? હવે બધા આવું નથી થતું, પણ આવું કંઈક બીજું થાય છે. કેટલા બધા ખેલ. તો ઇઝ ઇટ પ્રોગ્રેસ? અને તમે પ્રગતિ સમજો છો? ફોરગેટ ઇટ. અજ્ઞાન છે, પ્રગતિ અંદર કરવાની છે. એ વાત શ્રી કૃષ્ણ ભગવાને કરી. અને શું કહ્યું શ્રી કૃષ્ણ ભગવાને? કે નાસ્તિ બુદ્ધિર યુક્તસ્ય નચા યુક્તસ્ય ભાવના નચા ભાવયત શાંતિ અશાંતસ્ય કુત સુખમ. જો છેલ્લી ફોર્મ્યુલા E=MC² જેવી વાત છે. અશાંતસ્ય કુત સુખમ.
1: મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. તો કલાકથી સમાધિમાં જ હતો. એવું રસપાન કરાવ્યું, અમૃત પીવડાવ્યું, એટલી મજા આવી. અંતરનો મલ ધોવાઈ જાય. આપણે સાબુથી મંડીએ ને, સાબુ ને પાણી, શરીરનું મળ ધોવાય. નાઈક કથા વાર્તાથી અંતરનું મળ ધોવાય. અને પછી આનંદ જુદો આવે, પછી ભક્તિ ભજનનું સુખ જુદું આવે. ત્યાં ઉનારાયણ દિવસ છે, અરે તાપમાં આવે બપોરે, પરસે રેપ ઝેપ થઈ ગયા હોઈએ, સીધા જમવા બેસીએ મજા ના આવે. હાથ પગ ધોઈએ, ઠંડા પડીએ તો નાહી જ લઈએ, પછી જમવા બેસીએ, કંઈ જુદી મજા આવે. એમ આવી કથા સાંભળીએ આપણે, પછી મારા ફેરો માનસી કરો, કંઈ જુદું જ થાય. તો યોગી આપણા માટે કહેવાતું છે, વાણી અમૃતથી ભરી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા શુભ દિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું. કેવું લખ્યું? વાણી

0: થી ભરી ભરી, નર્યું અમૃત જ, અમૃત જ પ્યોર 101%. ત્યારે આટલો કચરો ના મળે, આમ બહાર નીકળતો હોય, ઉભરાતું હોય, આંખમાં અમૃત, વાણીમાં અમૃત, શરીરના અંગે અંગમાં બધે અમૃત જ ઝરતું હોય, એવા યોગ્યા એવા સંત હતા. આમ ગમ્યો હોય તમારે કઠણીઓ, તમારે એકદમ સ્ટીલ જેવો, લોખંડ લાકડા જેવો કઠણ અંત ઓગરી જાય. ભલ ભલાને અનુભવની વાત છે, કલ્પનાની વાત નથી. આપણે જોયા છે, જાણ્યા, તમે બધાએ પણ જોયું છે, જાણ્યું છે, કેવા કેવા માણસો પીગરી ગયા, કેવા તમારા બધું ફરી ગયું. આવી છે ને આવી કથા તો બહુ દુર્લભ છે. આપણે કચરો જ ઉથામીએ છીએ. આ કથા તો સામે અને સામે એવું જ લાગે, દુનિયા ગમે એવું સાહિત્ય હોય, ગમે એવું હોય, પણ તો એક માયિક ગુણે યુક્ત છે, ત્રણ ગુણથી ભરેલું છે બધું. ગમે ટોપ લેવલની કવિતા હોય, ગમે, પણ અંદર માયિક તત્વનું જ બનેલું છે. અને આ ગમે એવું હોય, તમારે આમ જેને કહે કોઈ આકાર જ ના હોય તો સોનું છે. આ પુરુષની વાત તો અલગ, પણ એમના ગુણગાન ગાવા ને એ પણ સોનું છે. ને આપણે તમે માંડ્યું હશે એના કરતા એમને વધારે માંડ્યું છે. હા, જે રીતે બોલતા હતા ને આપણને દેખાય, આમ યોગી આપણને સુખ લેતા હતા અને આપણને સુખ અમૃત પીતા હતા ને પાતા હતા, એવું છે. એટલે આવી કથા ના મળે. પૂર્ણ પુરુષમ નારાયણની કથા, જેને અખંડ ધારા એવા સંતની કથા, ક્યાંથી આ લોકમાં 14 લોકમાં ક્યાંથી મળે? કોઈ અને તુલ્ય આવે જ નહીં. સોનું હોય, સોનું ગઠ્ઠો જ હોય તમારા, અને આ બાજુ પિત્તલના ઘરેણા હોય, લેટેસ્ટ ડિઝાઇન, અમેરિકન લેટેસ્ટ ડિઝાઇન, કોમ્પ્યુટરાઇઝ્ડ, આમ નાની નાની ડિટેલ હોય એવા ઘરેણા હોય. બે તમે મૂકો, એટલે 10 કિલો મૂકો પિત્તલના લેટેસ્ટ ડિઝાઇનના ઘરેણા, 1 જ કિલોનો ગઠ્ઠો હોય સોનું, કેવું ઉપાડશો? કેવા બે ઉપાડ ગઠ્ઠો. સ્વામી યોગી આપાની, પ્રમુખ સ્વામીની, શ્રી મહારાજની, ગુણાત સંતન, ગમે એ વાત ગમે હોય ને, સોનું જ છે. માયા પરનું તત્વ છે, એની વાણી બહાર નીકળે માઈક માયા પર, હું બોલું, આશીર્વાદ આપું, જે કંઈક કરું, અને તુલે બીજું શું, આપણે અમથા મંડ્યા છે, આ રસમાં કરો ને બીજું બધું મૂકીને, કામ કામ થઈ જાય, અમર થઈ જવાય, અને મઠ હોઈ જાય, બ્રહ્મરૂપ થઈ જવાય. મહારાજે પોતે વાત કરી છે કારિણા 12માં કે ગમે એવો લોભી, ક્રોધી, કામી, લંપટ જીવ હોય, શું બાકી રાખ્યું આમાં? ગમે એવો લંપટ શું બાકી રહે? પણ તો જ આ પુરુષોત્તમ નારાયણની વાતા સાંભળે, કેવી રીતે વિશ્વાસ રાખીને અને પ્રીતિપૂર્વક, શ્રદ્ધા અને આસ્તિક ભાવ, આ 4 વસ્તુ કઈ સાંભળવાની કથાને કેવી રીતે પ્રીતિપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક અને આસ્તિક ભાવ, આ 4 તત્વ, આ 4 વસ્તુ લઈને આપણે આ વસ્તુ સાંભળી, આમ એના ઓલા ઓલા કાનમાં રાખીને સાંભળતા ઓલા ટેપ રેકોર્ડર, આમ બીજા કોઈ ડિસ્ટર્બ ના કરે, ઓલે પોતે સીધા કાનમાં મારે. ચાર વસ્તુ કહી આમ સાંભળવાની. પુરુષોત્તમ નારાયણની જો ગુણગાન ગવાતા હોય તો કઈ રીતે સાંભળવી? આ ચાર વસ્તુ લખી. વિશ્વાસ, એટલે આ વસ્તુ સત્ય છે, માયા પર છે, આપણે સમજાય કે ના સમજાય ભાઈ એ કંઈ બદલાય નહીં. તો સોનું હોય તમે ઓળખો કે ના ઓળખો, એ કંઈ સોનું મટી ના જાય, સોનું સોનું જ રહેવાનું છે. તમને ખોટ છે, તમે એને પિત્તલ માનો, શંકા કરો અને ઉપાડો નહીં, તમને ખોટ છે. તો જે એવી રીતે મારે કે વિશ્વાસ રાખો, પછી અંદર આવી પ્રીતિપૂર્વક. વિશ્વાસ તો એને પ્રીતિ ના હોય, બધાના વિદ્યાર્થીઓને વિશ્વાસ હોય છે જ, 90% લાવીશું એટલે એડમિશન મળવાનું. શ્રદ્ધા નથી હોતી, કોણ માથાકૂટ કરે? લો, વિશ્વાસ છે ને, 90% આવે છે મેડિકલમાં એડમિશન મળશે, પણ શ્રદ્ધા ક્યાંથી લાવી? એટલે પ્રીતિ, પ્રીતિ હોય શ્રદ્ધા જાગે. તો પછી આસ્તિક ભાવ, એટલું હોવા છતાં આસ્તિક ભાવ ના હોય, ગમતું હોય. આ જેમ ઓલું બધું ગમે ને, આ કચરો બધો, આ લોકનું સિનેમા ને ગાયન ગમતા જ હોય છે, આસ્તિક ભાવ હોય એમાં? બધું કલ્પનાઓ જ હોય. એ રીતે આ બધું ગમતું હોય પણ આસ્તિક ભાવ ના હોય અંદર. એટલે એક તો સૌથી પહેલાં વાત આવી કે વિશ્વાસ, પ્રીતિ, શ્રદ્ધા અને આસ્તિક ભાવ. આ ચાર હોય તો મહારાજ કે ગમે લોભી લંપટ કામી જીવ હોય ને તેના શરીર વિકાર ટળી જાય. સમજણ, ભગવાન બોલે છે, એમના શબ્દો છે આ, પણ આપણે સાંભળીએ છીએ ને, કોઈ જવાબદારીપૂર્વક નથી સાંભળતા, બસ આઈને બેઠા, બસ સમજાય તોય ઠીક, ના સમજાય તોય ઠીક, યાદ રહે તોય ઠીક, ના રહે તોય ઠીક રહે, ગડબડ ગોટા પ્રભુ મોટા. ઊભા થઈને આ સાદી પારણ થશે ને બધું, આઈને બેસશું, લાભ લેવું, પછી જતા રહેશું. જોકે સ્વામી તો કહ્યું છે, ઓલો ભેંસનો પોદરો પડે ને તેનો ઉપાડો તો ભેગો કાંકરું ધૂર આવે જ. એ ગમે અહીંયા આવીને બેઠો હોય ને, બિન જવાબદારી કાંઈ નહીં, એમને સાંભળવા આવ્યો જ ને, ખાલી આવીને બેઠો હોય તો એ લાભ તો એનો થાય છે જ. જેમ દરિયા કિનારે તમે ફરવા જાઓ, એમને આમ ગપ્પા મારો આ મારો ફરવા જાઓ ને, પણ તોય તમને ઓઝોન તો મળે જ, એ તો એનું કામ કરે, દરિયો એનું કામ કરે. ત્યાં વિશેષ વિશિષ્ટ પ્રકારનું પ્રાણવાયુ હોય છે જે સ્વાસ્થ્ય માટે બહુ સારું હોય છે. એમ અહીંયા તો આધ્યાત્મિક સ્વાસ્થ્ય અહીં મળે જ, એટલું તો મળે. તમે ખાલી અહીંને આંટો મારો ને રમો ખરો ફરો તો એનું લાભ મળવાનો, પછી એ 5 રૂપિયા જેવું. જ્યારે તમને 1,00,000 રૂપિયા મળતા ને 5 રૂપિયા સંતોષ માનવાનું હોય, ફેર એટલો પડે. એટલે પછી લાભ, 1,00,000 રૂપિયા મેળવવાનો પ્રયત્ન કરવાનો, પૂરેપૂરો લાભ કેમ ના લેવું? યોગી બાપાએ છે ને દારે સલામત પછીલા હરિભક્તે બહુ મંડ્યા કે સાંઈ દરિયાની હવા ખાવા આપણે જઈએ. એ તો કિસુમમાં પણ હરિભક્ત આગ્રહ કર્યો, લેક વિક્ટોરિયા છે ત્યાં 2 વખતે સ્વામી છે ને અંદર બેઠા, બધો કાચ બારી બારણા બધા ફિટ બંધ કરી દીધા, 1 ગ્રામ હવા અંદર ના આવે, આખો દરિયો ફરી ના આવે. શું દરિયાનો લાભ મળ્યો? કે એમની વાત જુદી જ છે બધી, વાતો સમજવાની જેવી વાત છે. એમ આપણે અહીં આવ્યા ખાલી 5 રૂપિયા સંતોષ માનીએ નહીં, 1 લાખ રૂપિયા મળતા લેવાની વાત, પૂરેપૂરો લાભ. તો પૂરો લાભ લેવા માટે આ 4 કલમની જરૂર છે. એક તો વિશ્વાસ, આવી વાત ક્યાંય નથી, આ માયાપણની વાત છે, એવા ભગવાન એવા સંતની વાત છે આ. અને સંત ફર થઈ ગયા એવું નથી, આ પ્રગટ છે પ્રમુખ સ્વામી. એ યોગી આપા કહો જે કહો, એટલે આપણે આકાશમાં ધડાકા નથી આવતું. એટલે એક તો વિશ્વાસ, પછી એની અંદર આ પ્રીતિ. વિશ્વાસ પ્રીતિ ના હોય, પ્રીતિ જુદી વસ્તુ છે. ત્યાં ધણી પણ આવ્યું, માલિક પણ આવ્યું, પોતાના એની સાથે એકતા હોય. એટલે વિશ્વાસ બરાબર હોય તો પ્રીતિ આવે. પછી શ્રદ્ધા, વિશ્વાસ હોય અને શ્રદ્ધા લાવવું મુશ્કેલ છે. શ્રદ્ધા હોય અરે પ્રીતિ, વિશ્વાસ હોય પ્રીતિ, પણ શ્રદ્ધા એ વરી ખપની વાત આવી. અને પછી આસ્તિક ભાવ, આ બધું હોવા છતાં આસ્તિક ભાવ લાવવું મુશ્કેલ. આ બધું થશે, આ કહે છે કે આ ગુણગાન સાંભળીએ ગાઈએ તો અંતરના મેલ સાફ થાય, બધું થાય છે. આસ્તિક ભાવ ના હોય, કહેવું પડે એવું થાય મનમાં, ગુણગાન ગાવા પડે, સાંભળવા પડે, આપણે અહીં આવ્યા છે, ગુરુ બનાયા છે એટલે આ બધું કરવું પડે એવું નથી, કોઈ વાત નથી. ગુરુ ના બનાવો ને તો જો પ્રીતિપૂર્વક સાંભળો ને તો કામ થઈ જાય. એટલે મહારાજની કલમો છે. અને આપણે તો એવા શાસ્ત્રી મહારાજ કહેતા કે જોગી જેવા સાધુ અનંતકોટી બ્રહ્માંડમાં નથી, અનંતકોટી બ્રહ્માંડમાં. ખાલી ગુજરાતમાં નથી એવું નહીં, ગુજરાત ચેમ્પિયન નહીં, ઇન્ડિયા ચેમ્પિયન નહીં, વર્લ્ડ ચેમ્પિયન નહીં, બ્રહ્માંડ ચેમ્પિયન, અનંતકોટી બ્રહ્માંડ ચેમ્પિયન. સમા સાધુતામાં. હા, આજે આપણે બીજા બધા ચેમ્પિયનની જરૂર છે. બીજા બધા ચેમ્પિયન હોય, ક્રિકેટ હોય, આ હોય તે હોય, 8-8 કલાક તો આમ ચોંટેલા રહે. હું ભલે ભલે જે હોય, અજ્ઞાન છે, અણસમજણ છે, બધું જે કરીએ એમાં તમારી રીતે તમને આનંદ મળે. આ વસ્તુ જુદી છે, અમૃત છે આ, અમર થઈ જાય. ઓલું બધું શુલ્લક આનંદ છે. જે ઓલા ઝૂંપડપટ્ટીમાં ઓલા ખાતો હોય, શું હોય એમાં, ઓલા એઠા પતરારા વીણી લાવ્યો હોય, આ લગ્ન પ્રસંગ હોય ને પછી ઓલું નાખી દે, એટલે પતરારા ફેંકતા હોય, એમાંથી કંઈક કંઈક મળે હોય, મિષ્ટાનના બટકા ને ભજીયા ને આંતર બધું ભેગું પછી ખાતા હોય, એમ શુલ્લક આનંદ. અને ઓલા જમણવારમાં જે બેઠા હોય, જાનમાં આયા હોય એ જે જમતા હોય, જુદી વાત. આપણે જાનૈયા થોન અહીંયા કચરો એની જરૂર નથી હોતી. ભલે કરતા હોય, જરૂર પડે, શરીર છે, કુટુંબ છે, વેપાર ધંધો છે, ખેતી છે, એટલે કરવું પડે. પણ બે ગોરખર એક ના કરતા. અહીંયા તો 5 કલાક જ તમે સાંભળો ને, જીવ કેટલી ઊંચાઈ પર પહોંચી જાય. અને આ બધું ઉથામે છે કચરો, પાછો નીચે આવી જાય, એકદમ 0 લેવલ ઉપર આવી જાય, માઇનસમાં કદાચ જતો રહે, સાવ નીચે જતો રહે, પાતાલમાં જતો રહે. એટલે આપણે તો આ સમય છે, જાણ્યું છે, કથાર્થા કરીએ છીએ, જ્ઞાની છીએ, તવે એ બધું લેક લાગે એવી રીતે કરવું. બહુ કર્યું આ લોકનું બધું, કાંઈ હાથ લાવો, સરવારો લાવો, ચાલો 20 વર્ષથી સત્સંગ કરતા, અરે સત્સંગ નહીં, તમે વેપાર ધંધો કરતા હશો, નોકરી કરતા હશું, ભણતા હશું, સરવાળો શું મળ્યું તમને? શાંતિ મળી? પહેલાં પહેલે એ પ્રશ્ન કે અહીંયા હોરી હરગે છે, એ 5 કલાકમાં તો બધું શાંત થઈ જાય, હરગેલી હોરી છે ને એ થઈ જાય. તો જો ગોર ખોર એક ના કરતા, ગોર અલગ છે ને ખોર અલગ છે, દેખાય છે એક બે અલગ છે. અહીંનો જે આ દિવ્ય આનંદ છે, નિર્બંધ બંધન ના થાય, બંધન તોડે, અત્યારે બીજે જે આનંદ છે ને શુલ્લક આનંદ છે, એ બંધનકારી છે, ગૂંચવાડો ઊભો કરે, વધારે ગૂંચાવો તમે, એ ઝેરી છે. એમ ઘણા લોકો શું છે, બહુ ડિપ્રેશન આવી જાય ને, ટેન્શન આવી જાય તો દારૂ પીતા હોય છે એમાં છૂટવા માટે, વધારે ગૂંચાય છે. હા, નીકળી ના શકો, પછી ટેવ પડી જાય, અને પછી એનો 3 કલાક ઘેન મારો નશો રહે ત્યાં સુધી. નશા જ્યાં બહાર આવે, ઇંગ્લિશમાં કહેવત છે, પીપલ ડ્રિંક ટુ ડ્રાઉન ધર પ્રોબ્લેમ્સ, બટ પ્રોબ્લેમ્સ નો હાઉ ટુ સ્વિમ. લોકો શું કરે છે, પોતાના પ્રશ્ન ડૂબાડવા માટે પીતા હોય છે, પણ પ્રશ્ન તરતા આવડે પાછા આવી જાય. 3 કલાક તે નશામાં ત્યાં સુધી ડૂબેલા પ્રશ્ન, જ્યાં નશો ઉતર્યો અને પડાક ઉપર આવી જાય, અને પછી ડબલ ફોર્સથી તમને હેરાન કરે. એક તો બરબાદી દારૂને લીધે, પૈસાની, કુટુંબમાં, શરીરનું, બધી બરબાદી છે. માણસ સમજાશું કે આપણે ટેન્શન ફ્રી થઈએ છીએ, એ રીતે બધા વ્યસન છે, એ રીતે સિનેમા, નાટક, ગપ્પા સપ્પા, એ બધા ટેન્શનથી ફ્રી થવા માટે કરતા, પણ વધારે ગૂંચવાળો થાય છે, એમાં રિએક્શન આવે છે. દારૂને કેટલા રિએક્શન આવે, આ જુગારના કેટલા રિએક્શન આવે બધું. એટલે એક ખોટો રસ્તો છે, છૂટાટે આ છે. હા, આમાં પ્રયત્ન કરો. આ સાચું છે, આ સાથે આવશે. જો ગયા જન્મે તમે ડૉક્ટર હશો ને, તો આ જન્મે પાછું ભણવું પડે એકડે એકથી. કંઈ આવ્યા એટલે તમે સીધા લઈને જન્મે આથી સાથે અસ્ત્રો લઈને મંડી ના પડે, પાછું એકડે એકથી ભણવું પડે, બધું બધું રિપીટ કરવું. જ્યાં સત્સંગ કરેલો છે ને, રિપીટ ના કરવું પડે. જ્યાંથી ગયે જન્મે જ્યાંથી તમે અટક્યા, ધારો કે 6ઠા ધોરણમાં તમે અટક્યા, તો આ જન્મે 7મા ધોરણથી સત્સંગમાં, અને એને લીધે આપણે અહીં પહોંચ્યા છે આજ સુધી. જો દર જન્મે નાશ થઈ જતું હોય સત્સંગ, તો આ પ્રાપ્ત જ ના થાય. આ સ્વામી મળે જ નહીં ને ઓળખાય જ નહીં. પેલું બધું ભેગું થતું ગયું, અને જે શિલિક ભેગી થઈ, આધ્યાત્મિક શિલિક, એને કારણે આ પ્રાપ્તિ થઈ છે. જો લક્ષ્મીચંદ શેઠને માર ના પડી, હજુ એના પુનઉદય થયા નથી, આવતા જન્મે પુનઉદય થશે. હવે કેટલા મોટા શેઠ, કરોડો રૂપિયા, તે વખતે આજથી 200 વર્ષ પહેલાં, 80 વર્ષ પહેલાં એ દાન કરતા હતા કરોડો રૂપિયા. તમે મારે કે હજુ પુનઉદય થયા નથી. એમને 70ની CC મોકલેલી સંતો સાથે, મારે બધા સંતોને નાકમાં લગાડીએ એક એક ટીપું. પછી મારે કે હવે એના પણ ઉદય થયા, તો આવતા જન્મે જોગ થશે. લો, સત્સંગની આટલી પણ સેવા કહી તો અહીંયા આ જોગ થઈ જાય છે. તો જો આપણે આ સમજીને, આ ટાળાપોળના નથી, આ ગપગોરા નથી, આ મેન્યુપ્યુલેશન નથી, ગોઠવણ નથી, આ ઉલ્લુ બનાવવાની વાત નથી, આ પૈસા પડાવવાની વાત નથી, આ તમારી પાસે બધું લઈ લેવાની વાત નથી, શું આપણે શું આપો છો? એ જે સામે આપે છે ને, એના બદલા કાંઈ અમે ઋણી જ રહેવાના છીએ. તો ગમે એટલું કરો, ઋણ મટવાનું જ નથી. તમે આપ્યું દસ ગણું પાછું આપી દેશે, ક્યાં ઋણ ચૂકવી શકો એમ છો? તમે જેટલું આપો એટલું વધારે ઋણ થાય છે, એટલે ના આપો તો આપો તો ઋણી થતા જાઓ, દસ દસ ગણા સો ગણા ઋણી થતા જાઓ છો. આવું થાય તો કહેવા શું કે જો આપણે આ અદ્ભુત છે, વિશ્વાસની જરૂર છે, આના જે કોઈ વાત નથી. આ તુલે કોઈ આવે જ નહીં. કેવા બધો વર્ણન યોગી આપણે દુલાક આવે, દુલાક અમે પ્રત્યક્ષ મળ્યા તેના વાત સાંભળેલી છે. એમને અમને કહ્યું હતું, બે ચાર સંતો હતા, કે મને એક સંતે કહ્યું, સંત જ એટલે આમ આપણા સંપ્રદાયમાં નહીં, બહારના આમ સારા સંત, કે મારા 108 ભજન તમે બનાવી આપો. 3 લાખ, લાખ નહીં, 3 લાખ રૂપિયા. તે વખતે 3 લાખ તો ઘણા કહેવાય, આજના 30 લાખ થાય. એટલે સ્વામીજી કેવી રીતે બનાવો? ભાવ જાગવો જોઈએ ને. મારે ઘણું બનાવવું, 3 લાખ લેવાય છે, પણ બોલું ભાવ જાય ને, બને કેવી રીતે? આ યોગી આપણને દર્શન બધા ઉર્મિઓ છકી અંદરથી, એમ બ્રેક જ ના રહી. આમ લખાય જ, આમ આટલું લખ્યું તો હજુ કેટલું લખી શકું એમ. આપના શબ્દો છે એટલે કહેવાનું શું કે એ તો ઘા ખાઈ ગયા. અમૃત મહોત્સવ થયો ને પછી દર્શને આવ્યા તો આપણે બધાએ કહ્યું કે બાપા આરામમાં છે. એ સવારના 10 વાગે બાપા આરામમાં જાય, અને તે તો મોડું થઈ ગયેલું. અને હજી રસોઈ સંતોએ પણ ત્યાં આવ્યા હતા બધા, એટલે રસોઈ બનાવવાની થોડી 1/2 કલાક 1/4 કલાક વાર હતી, એટલે બાપા આરામમાં ગયા એવું મેં કહ્યું. તો કે ભલે આરામ, મારે મળવું નથી, બોલવું નથી, ખાલી દર્શન કરી લઉં, સૂતા દર્શન કંઈ નીકળી જવું. પછી આપણે કહ્યું કે ભલે. સંતોએ ગભરી ગયા, બાપા તો આરામ કરતા જ નતા, ભાજી તોડા બેસી ગયેલા. સંતોને મદદ કરાવ્યા કે જલ્દી ઠાકોરજીને થાર થાય અને બધું એ થાય. પોતાને વિચાર ને, ઠાકોરજી મોડું ના થાય એ દ્રષ્ટિ બેસી ગયા સેવા કર. એના દુલાક આખે જોયું, એ કે વાળા લાખ માણસ વચ્ચે બેઠા, એ જોગી કે આ જોઈ, આ બે જોગી કોણ? એવું કહી ગયું. હવે આવા અંદરથી ના આવે છે, કારણ કે જો પહેલાંથી ખબર હોય દુલાકાગ આવવાનું તો આવી રીતે કોઈ ખોઈ જાય, થાય કે નહીં? થઈ શકે બધું, લાખ ઉસ્તાદ હોય ને બધું કરી શકે, આવી રીતે ખાપ પાડવા માટે બધું કરી શકે, એકદમ સહજ. હવે કોઈ એવી વાત નથી, અને એ દુલાકાગ કોઈને ખબર જ નથી. આ બે ચાર સંતો સિવાય આ પ્રસંગ જો આ અહીં બધી કંઈ થાય છે. અમુક સાહેબ એટલા કેટલા બધા પ્રસંગો છે, બધા અદ્ભુત પ્રસંગો, જેને કોઈ દેખાડવા માટે છે જ નિયમ, એવું તો કંઈ વાત જ નથી. એ સહજ વર્તે છે, અને એમાં કોઈ ભાગ્યશાળી હોય ના દર થઈ જાય, લાભ લઈ જાય. તો જો આપણે પણ તું આ અમૃત છે, તું અમૃત જ છે, અંદર આટલો ફોદો નથી. અત્યારે શુદ્ધ ઘી છે ને, સરકારે છૂપી છે 15% ભેળસેળ કરવાની, ખબર છે? શુદ્ધ ઘીમાં 15% ભેળસેળ કરી શકો તમે, શુદ્ધ ઘી કહેવાય એવું. પછી તો લોકો 15% છૂટ મળે, પછી બાકી રાખે 20-25-30% સુધી નાખી દે અંદર, કોણ જોનાર છે? એમાં યોગી આપા એ વાણી નીકળતી ને, શુદ્ધ અમૃત, અંદર આટલું ભેળસેળ નહીં, આટલું અંદર સ્વાર્થ નહીં, આટલું દેખાવ નહીં, દંભ નહીં, છાપવાળાની વાત નહીં. સીધા શ્રીજી મહારાજ જે સુખ ભોગવતા હતા, ચમૂર્તિ એકદમ ડાયરેક્ટ બહાર નીકળતું હતું, અંદર કોઈ ગડબડ નહીં. આપણે અંતરનો અવાજ આવે છે કેટલાનો, દરિયા પવન આવે ને શુદ્ધ હોય નહીં, પણ ગટર ઉપરથી પસાર થાય તો દુર્ગંધીવાળું થઈ જાય. અને એ દરિયાનો પવન બગીચા ઉપરથી પસાર થાય, સુગંધીમાન થઈ જાય. એમાં આપણો અવાજ આત્મ જ હોય છે બધાનો, પેલા કાક્રોધની ભૂંગળીમાંથી પસાર થઈને બહાર આવે છે. અહમ ને માન એવો બધો કચરો કચરો કચરો એમાંથી પસાર બહાર આવે, બહાર આવતા બધું બદલાઈ જાય. અમૃતવાણી કંઈક ઠરળી જાય, રહીને કંઈક થઈ જાય. યોગી આપણ પ્રમાણ સીધું ડાયરેક્ટ સિંદરથી જે આવે છે ને બહાર, પ્યોર છે એવું જ બહાર આવે છે. 100% અમૃત અમૃત આત્માને પણ અમૃત અક્ષર અમૃત જેનું નામ. એટલે શુદ્ધ ત્યાંથી જે વાણી છૂટી એમ એ સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય છે આવા સન દ્વારા. યોગી આપણ જે લોકો પ્રમુખ સ્વામી જે બોલે છે આમ કેટલી ગડબડવાળી લાગે છે. પ્રમુખ સાહેબ એકવાર મંડી પડ્યા, 3 વખત બોલ્યા. શું બોલ્યા ખર? પાર્વતી શિવજીની દીકરી. વેક સ્વામી બંધ રાખે તો સારું, બાફ બાફ કરે છે મનમાં. થયું સ્વામી તો છૂટ બોલ. જો ગઠ્ઠો સોનાનો, પથ્થર નથી સોનું છે. હા, શું કે આત્મદર્શી કોણ કોણ કોણ માં કોણ પથ્થર. હવે હમણાં બોલતા આપણને ગડબડ રાઈટ હોય. આપણે અહીંથી નીચે જ નીચે પગના તરિયા જ ઉપરથી જોતા ભગવાનને સીધો 4 આંક ભેગી થતી હોય. એટલે એ ભલે ગડબડ જેવું લાગે પણ ગડબડ નથી, એ તું સાચું જ છે. આત્મા ક્યાં નથી મહારાજ ના મહારાજ ને કે આ જીવે પુરુષના દેહ ધરીને જેટલી જગતમાં છે બધા પોતાની સ્ત્રી કરી છે. જેટલા પુરુષે પોતાની સ્ત્રી દૂર ધરી થઈને જેટલા પુરુષ પોતાની કર્યા છે, શું બાલટ સુલટ પલટ બધું, દીકરી બાપ માં પત્ની બધું બધું ધૂમ થઈ ચૂકી છે. એટલે સાચા જ છે, પણ છતાંય આ લોકમાં જ છે આપણને લાગે, આપણી દ્રષ્ટિ જોઈએ બધું ગડબડ સેવડ લાગે, ભોળા લાગે. યોગી આપણે ભોળા લાગતા હતું. લાલબહાદુર શાસ્ત્રીને કહ્યું ને એન્જિન ચલાવતા આવડે, બેવડી ગયા શાસ્ત્રીજી એટલા થયા. પછી એમાં અંતર્દર્શી કે વાત સાચી છે, રેલવે મિનિસ્ટર શું થઈ ગયું, ચલાવતા આવડવું જોઈએ, ભલે એક ના ચલાવીએ પણ આવડવું જોઈએ એમ ગુણ્યું. એટલે આમ ભૂલ થતી જ નથી, એ તો બધું આપણને દેખાય દઈએ. એટલે ટૂંકમાં સોનું છે, અમૃત છે, પ્યોર શુદ્ધ સ્વરૂપમાં. એ તો આ દુનિયામાંથી અમૃત શુદ્ધ સ્વરૂપ ક્યાંથી મળે તમને? જો નારજીને ભગવાનનું મન કહેવું પણ તો એ કેટલી ગડબડ અંદર થઈ. એટલે શુદ્ધ અમૃત તો ક્યાંથી મળે? અક્ષર બ્રહ્મ આવતા એ જ એક જ છે. એવા સર બહુ ભાગ્યશાળી છીએ, ગોરખર એક ના કરતા અહીંયા આવીને લાભ લઈ જ લેવું નિરાંતે. બધું અંદર ખાને જમે થાય છે ને, માલમ માલ થઈ જઈશું. સહજાનંદ સ્વામી મહારાજ.
1: આવતીકાલથી પૂજ્ય મહંત સ્વામીના મુખેથી આપણને યોગી ગીતાનો જે લાભ મળવાનો છે એની પૂર્વે
0: એક જંગલમાં શિવજી મહાદેવ શિવજી ભગવાન અને પાર્વતીજી એ બે એક જંગલમાં ફરતા હતા. પછી શિવજીએ એક જગ્યાએ દંડવટ કરવા લાગ્યા તો પાર્વતીજી કે અહીંયા કોઈ તીર્થ નથી, કોઈ સ્થાન નથી, અને અહીંયા દંડવટ કેમ કરો છો? તો શિવજીએ કહ્યું કે 10,000 વર્ષ પહેલાં નારદજી અહીંયા ધ્યાન કરતા હતા. હવે 10,000 વર્ષ પહેલાં અને જંગલમાં કોઈને ખબર જ નથી. આ શિવજીને ખબર છે, દંડવત કરવા લાગ્યા. એટલે પરોક્ષનો છે એ એનો મહિમા બહુ હોય. પછી પર્વતભાઈ, પર્વતભાઈ મહાન ભક્ત હતા, એકાંતિક ભક્ત, શ્રીજી મહારાજને બહુ વાલા હતા. એમનો દીકરો મેઘો, એ ગામના બધા પંચ જાત્રાએ જવા હતા, જતા હતા. તે પર્વતભાઈને પાસે આ પૈસા માગ્યા કે મને પૈસા આપો, મારે જાત્રાએ જવું છે. તો પર્વતભાઈએ કહ્યું, સમજાવ્યું, પણ માન્યા નહીં. એટલે પૈસા આપ્યા અને ઓલા બધા આગળ નીકળી ગયા હતા, એમની સાથે સાથે ગોઠવાના હતા. પણ એ જતા એ લોકો બહુ આગળ નીકળી ગયા હતા અને મેઘો પાછળ પડ્યા. પણ મેઘાના દર્શન થયા 68 બાળકોના, અને બાળકો એકદમ વ્હાઈટ એન્જલ જેવા. આ ગામમાં આ યુરોપિયન બાળકો ક્યાંથી? એકદમ. પછી એને પૂછ્યું પર્વત મેઘો કે તમે કોણ છો? તો કે અમે ગંગા, જમુના, જગન્નાથપુરી, આ બધા તીર્થના નામ 68 તીર્થ બાળકોએ વાત કરી. તો તમે જાઓ છો ક્યાં? વેર આર યુ ગોઈંગ? તો કે અમે પર્વતભાઈ છે બહુ મોટા ભક્ત છે, બહુ મોટા, અને એમના દર્શને જઈએ છીએ. કેમ દર્શને જવા? કે અમારા તીર્થોમાં ગંગા, જમુના નદી, એમાં બધા ડૂબકી મારી મારીને અમારા એમના પાપ મૂકી ગયા છે, એટલે અમે પાપથી આટલા બધા ભરાઈ ગયા છે. એટલે પર્વતભાઈના દર્શન કરશું એટલે બધો. ત્યારે મેઘોએ કહ્યું કે જેના દર્શન હું જોઉં છું એ તો બધા મારા બાપના દર્શન કરવા આવે છે. ભાઈ પાછો વળી ગયો. તો જો આ પર્વતભાઈ બિચારા ખેડૂત અને કોઈ અમે ગણતી નહીં, છતાં જે એમના પરિચયમાં હતા એમને ગણતી હતી. પણ આવા ભક્તો, પહેલે આપણે યોગી આપા કહેતા કે પ્રાપ્તિ મોટી થઈ છે તેમ વિઘન ના આવવા દેવા. પ્રાપ્તિ તો બહુ મોટી છે, ગજબની પ્રાપ્તિ, પણ ઓળખાય નહીં. યોગી આપા, પ્રમુખ સ્વામી મહારાજ આપણી ભેગા હરે ફરે જમે અને આપણને આપણા જેવા જ લાગે. તો એમનો મહિમા છે ખબર ન પડે, આંતરિક કેટલા જબરદસ્ત છે. પણ અનુભવ થાય, આપણા દોષ ટાળે, આપણને સાંત્વન આપે, એકદમ શાંતિ થઈ જાય, અને આપણા ગમે પ્રોબ્લેમ હોય તો એ મટાડી દે, અને ભગવાનમાં જોડે. બીજું બધું તો ઠીક, આપણે અટવાયા છીએ, અહીં ત્યાં ફરે છે, એટલે ભગવાનમાં જોડે એ મોટી વાત છે. પણ જો પ્રાપ્તિ મોટી થઈ છે, વિઘન ન આવવા દે. વિઘન શું? મનુષ્યભાવે પ્રાપ્તિમાં એ દિવ્ય છે, અખંડ દિવ્ય છે. પણ જે સાથે સાથે રહીને મહિમા સમજો એ મોટી ઘાટી છે, બહુ અઘરું છે. પરોક્ષમાં
2: બધા મહિમા સમજાય. ગંગા જમના બધાને બધા નાવા જાય, ડૂબકી મારે, બધું કરે. પણ આ યોગી અપા પ્રમુખ સાહેબ મહારાજ એવા ના સમજાય. મરુજ ભાવ આયા જ કરે. દીવ ભાવ આવે તો થોડોક મરુજ ભાવ આવી જાય. અઠવાડિયે એક વાર આવી જાય, મહિને એક વાર આવી જાય, પણ આવે જ મરુજ ભાવ. હવે આપણા જેવા છે, શું વિશેષ છે એવું થઈ જાય. અને અખંડ દીવ ભાવ રહ્યો ને એ તો કામ થઈ જાય. જો મેઇન સ્વિચ હોય ને, મેઇન સ્વિચ એ ઓફ થાય પછી બીજી બધી સ્વિચ ઓન એન્ડ ઓફ કરાવે કાંઈ ન થાય. મેઇન સ્વિચ ઓફ થઈ જાય પછી બીજી સ્વિચો દાબે આમ કરે કાંઈ ન વરે. મેઇન સ્વિચ ચાલુ હોય એટલે પ્રમુખ સાહેબ મહારાજ, યોગી અપા, શાસ્ત્રી મહારાજ એમાં દીવ ભાવ રહે અખંડ. આવન જવાન નહીં, એ અખંડ દીવ ભાવ રહે કામ થઈ ગયું. તમે અક્ષરધામમાં આવવા જવાનું કંઈ રહેતું જ નથી. અને મહારાજ તો દીવ ભાવ બધામાં કહ્યું છે, બધા. મહારાજે કહ્યું કે સંતો હરિભક્તો મનુષ્ય જેવા દેખાય છે પણ કોઈ મનુષ્ય નથી, બધા દિવ્ય છે. એટલે મનુષ્ય જેવા દેખાય છે, હરે ફરે વ્યવહાર કરે, ગાડી ડ્રાઇવિંગ કરે, આ કરે. અને બીજા જે હોય એ સરખા લાગે, બીજા બે ડ્રાઇવિંગ કરતા હોય ને આ ડ્રાઇવિંગ કરતો હોય, એકાંતિક હોય એ ડ્રાઇવિંગ કરતો હોય, સરખા લાગે. પણ ક્યાં કેટલો ભેદ છે. આ નિશ્ચયવાળા જે જેને ભગવાનનો નિશ્ચય હોય એ તો પારને પામી ગયો. જો હમણાં કીર્તનો બોલાયા હતા, મારા જન્મો જન્મના પુણ્ય ફળ્યા. સાચી વાત છે, જન્મો જન્મના આપણા બધા ભેગા બેઠા છીએ એમને નથી બેઠા. આપણા પૂર્વજન્મની કમાઈ છે. જન્મો જન્મ આપણે બધું ભેગું કર્યું પુણ્ય, અને આના પ્રતાપે આ સત્સંગ મળ્યો છે. તમે કોઈને સત્સંગમાં લાવવા જાઓ ને, એ પુણ્ય હોય એના તો જ આવે, ના તો ના આવે, ગમે એટલું કરે. હું ને ડૉક્ટર સ્વામી અમે એક યુવકને બહુ સમજાયા, બહુ સમજાયા. પછી આવ્યા નહીં. પછી એકવાર તૈયાર થયો અને આવ્યા તો યોગી અપા છે ને કોઈ જગ્યાએ એક મરણ થયું હતું ગામમાં, એટલે વહેલા આવી ગયા. ઓલાને અમને 4 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો, યોગી અપા 3:30 વાગે આવીને જતા રહ્યા. તો કે તમારા ગુરુ આવા કેવા, તમે ઠેકાણું ને આમ ને. પછી બીજી વાર તૈયાર કર્યા, ઘણા વખતે 6 મહિને બધું મહિમા કહીને તૈયાર. યોગી અપા મળ્યા અને ઓલા આવીને કેટલા ગુરુ ઠેકાણું નથી, જતા રહ્યા. તો જો આપણે બધા ગોઠવણ થાય એ ના થાય, બધું આપણને લાગે કે આ સામાન્ય છે, આવન જાવન કોઈને આપણે પકડી લાયા આ કર્યા, એના પૂન હોવા જોઈએ તો જ થાય, નથી. અને આ બધા જે આપણે તો કેટલા બધા ભાગ્ય છે, કેટલા બધા પ્રમુખ સાહેબ મહારાજને ઓળખ્યા, ખાલી ભેગા થયા નહીં ઓળખ્યા, એ કેટલું મોટી વાત. એટલે ટૂંકમાં આ પુરુષોમાં અખંડ દીવ ભાવ રહે પૂર્ણ આવતી બધું કેમ પણ ટૂંક ટૂંક ટૂંક થયા કરે, મહિને, 2 મહિને, 6 મહિને અથવા રોજ. કે સ્વામી આમ કેમ કરે છે, આમ કેમ કરે છે આ બધું. અને એમાં મનુષ્ય ભાવ આયા જ કરે બધું. અને જે અખંડ દીવ ભાવ રહે, અખંડ તમે આવવા જવાનું નથી, તમે જ્યાં છો ત્યાં અક્ષરધામ. અને પ્રાપ્તિ તો છે, ઓલી અક્ષરધામ છે એવું નથી, પણ એના મને મનમાં એવું સેટિંગ થઈ ગયું હોય એને જાઉં, અક્ષરધામમાં જાઉં, અહીંયા રહેવું, એ એક જ થઈ જાય. અને એવી સમજણ આવે અને એવી દ્રઢતા થઈ જાય નિશ્ચયની, તો કામ થઈ જાય. એટલે આ પ્રકાર આપણે નિશ્ચય કરવાનો છે. મનુષ્યભાવ એનો જ ખેલ છે આ, મનુષ્યભાવનો. મનુષ્યભાવ દીવભાવ, મનુષ્યભાવ દીવભાવ આયા જ કરે, અને સળંગ દીવભાવ રહે કામ થઈ જાય. પણ બહુ મુશ્કેલ છે સળંગ, જેટલી આપણી સ્થિતિ હોય એટલામાં દીવભાવ રહે. આપણી સ્થિતિ કાચી હોય તો મનુષ્યભાવ આયા કરે, જાયા કરે એવું થાય. એટલે એટલે મંડ્યા રહેજો તમે. આ સાચું છે, મહારાજ સાચા છે, ગુણાચાર્ય સાંઈ સાચા છે, અક્ષરધામ સાચું છે, આ બધું સાચું છે. એટલે આગા પાછા થતા નહીં. મનમાં થાય કે આ બધું નોનસેન્સ છે, પણ એવું નથી. જો મારાના વખતમાં કેટલા એકાંતિક ભક્તો થયા છે. એકાંતિક એટલે હમણાં જ વાત થઈ હતી, એકાંતિક ભક્ત એટલે સ્થિર, ધીર. અને ગમે એટલું, અત્યારે તો આપણે બધા એકાંતિક જ છીએ, ટેમ્પરેચર બરાબર છે, આ બધું, અને કંઈ આગુપર થવાનું નથી, એટલે સ્થિર જ છે. પણ અપ્સ એન્ડ ડાઉન આવે જિંદગીમાં, અને તેમાં સ્થિર રહો એ એકાંતિક. એમાં સ્થિર ના રહે, જોલ્ટ્સ એન્ડ બમ્પ્સ આવે, ફાંકી દે તમને, એવા એવા પ્રસંગો આવે તમને, તમે ટેન્સ થાવ એકદમ સખત, રસ્તો ના જડે, શું કરવું આમ કરું. પણ એકાંતિક ભક્ત ના રહે, અને એની કન્ડિશન ગમે હોય, એની મોમેન્ટ એવરીવેર એક જ સ્થિતિમાં રહે, એને હી ઇઝ નોટ ડિસ્ટર્બ્ડ, ઇઝ બેલેન્સ્ડ, થરલી બેલેન્સ્ડ. કેમ કે એને ભગવાનમાં જોડાણ છે, સોર્સ ભગવાન છે, અને ભગવાનમાંથી પાવર આયા કરે, અને બીજું બધું કટ થઈ જાય, જેવું બધું એના દુઃખ સુખ આવવાનું હોય કટ થઈ જાય. જો એકાંતિકને બીજા ગ્રસ્તો એક જ છે, એને મુશ્કેલી આવે, પણ આને છે હસતો હસતો એ દુઃખ ભોગવે, અને ઓલા રડતા રડતા દુઃખ ભોગવે, ફેર આટલો. પણ સરખા નથી. એટલે મહારાજે કહ્યું કે આ મનુષ્ય જેવા સંતો ભક્તો મનુષ્ય જેવા દેખાય છે, પણ કોઈ મનુષ્ય નથી. એ તમને જ્ઞાન થશે ને સમજણ થશે ત્યારે આ ખ્યાલ આવશે કે આપણે ક્યાં ને ઓલા બીજા બધા ક્યાં. બે આ દુનિયાના રાજા હોય એવી તો પોસ્ટ નથી. દુનિયાના રાજા ચક્કર પહેલાં હતો એવો હોય, પણ તોય એને દુઃખ સુખમાં લેવાઈ જાય. અને એકાંતિક ભક્ત છે ના લેવાય, આટલું છે. એટલે મારે કહ્યું કે આ સંતો ભક્તો કોઈ મનુષ્ય નથી. દેખાય છે મનુષ્ય જેવા, દેખાય મનુષ્ય જેવા. તમે સ્કૂલમાં જાઓ, તમે અને બીજા બધા બધા બોયઝ હોય એ તો બધા સરખા લાગે, પણ તમારી સ્થિતિ જુદી છે. તમારે ભગવાનનો સંબંધ છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને યોગી આપા પ્રમુખ સ્વામી મહારાજ એમના આપણે સંતાનો છીએ, એમના બાળકો છીએ. વી આર ક્વાઇટ ડિફરન્ટ, બીજા દેખાય સરખા, બ્રાઇટ દેખાય, સ્માર્ટ દેખાય, પણ તમે તમે જુદી વાત છે. એટલે આવો સત્સંગ કરવાનો છે, અને આ સત્સંગમાં ચોટ્યા રહેશો અને થ્રુ ઓફ નહીં થાવ. આ પ્રસંગ થ્રુ ઓફ થઈ જાય અત્યારે. અને માન છે ને એ બહુ જબરું છે અત્યારે. તો ફ્રન્ટ લાઈન બધા બેઠા છે, ફ્રન્ટ લાઈનને ઊભા કરીએ અને કહે કે ચોથી લાઈનમાં જાઓ, અને ચોથી લાઈનવાળો ફ્રન્ટ લાઈનમાં આવે, શું થાય? ઓલા નિયમ લઈ લે, આજીવન નિયમ લઈ લે. હવે આ મંદિરમાં પગ મૂકે બીજો જતો જ રહે, ઊભો જ ના રહે. મારાના વખતમાં એવું થયું છે. એટલે આ માન અપમાનમાં સરખો રહે ને, અથવા તો બેલેન્સ રહે, અથવા થોડી વાર થઈ જાય આમ તમે, પણ પછી બેલેન્સ રહે સમજણે કરીને. એટલે કોઈ પણ રીતે માન સાથે મેનેજ કરવું તમારે. માન સત્સંગમાં માન સાથે જ મેનેજિંગ છે, એમાં કંઈક થાય આગો પાછો થઈ જાય બધા, કોઈ બાકી નહીં. માન અપમાન થાય જરાક, અને સ્વામી બાપા તો બોલતા જ નથી. પ્રમુખ સાહેબ તો બધાને સન્માન કરે, આ બોલાવે, આ કરે, પણ આપણા આપણા હરિભક્તો અંદર અંદર એકબીજાને કંઈક ટુકારો કરે, કંઈક ગણે નહીં અથવા બોલાવે નહીં. બોલાવે નહીં, હી એક્સપેક્ટ્સ કે હું જાઉં તો મને બોલાવે, બોલાવે નહીં. અને ઓર્ડનરી હરિભક્ત હોય પણ બોલાવે નહીં તો ધક્કો એ લાગે, આ સત્સંગ મૂકી દે, મૂકીને જતો રહે, આવું થાય. એટલે આ ના કરવું. એટલે આપણે આ રીતના યુવકો છે, ઓર્ડનરી નથી. આપણે તો જીવન આખે ગાઈડલાઈન ઠેઠ સુધી, અક્ષરધામ સુધી છે. બીજા અમે જન્મો જન્મની કમાઈ બધી ભેગી કરી છે, બીજા તો બધા ઠીક છે. બધા 84માં ફરતા ફરે છે. એટલે યુ આર ક્વાઇટ ડિફરન્ટ. આ ખાસ રાખવું, પણ આ લોકમાં કદાચ ના હોય, તમે કોઈ બોલાવે ના બોલાવે, પણ શ્રીજી મહારાજ બોલાવે છે. શ્રીજી મહારાજના તમે થયા છો, યોગી પણ પ્રમુખ સાહેબના થયા છો, આપણે એમના, એ આપણા, એ બહુ મોટી વાત છે. ઓર્ડનરી નથી, દેખાય ઓર્ડનરી, બધું સરખું દેખાય, પણ આ જ સમજવાનું વાત છે. એ શ્રીજી મહારાજે મહારાજે તો કહ્યું કે અમે આ વાત કરીએ છીએ, જીભ ઝાલીને વાત કરી, મારો તમારો ઘણો મહિમા છે, પણ જીભ ઝાલીને વાત કરીએ છીએ. કેમ કે વિમુખને તો તલ માત્ર, એટલે કોઈ મનુષ્ય નથી, એટલું બોલ્યા એટલે મેરુ જેવું લાગે. મેરુ હિમાલય કરતાં 100 times બિગર છે, એવું લાગે. એને તો આ કોઈ મનુષ્ય નથી, તો વોટ આર દે, એવું થાય. એટલે સત્સંગમાં બહારની વાત તો આપણે બહારનો ક્યાં કોન્ટેક્ટ છે, સત્સંગમાં જે હોય એને મહિમા સમજાય નહીં, બધાને સરખા લાગે, એવું છે. પણ મારે કે અમે તો ઘણું બધું કહેવું છે, પણ આ જીભ ઝાલીને વાત કહી છે કે આઈ કેનોટ સ્પીક. તમારો મહિમા છે, બહુ છે, પણ બીજાને લીધે આઈ કેનોટ સ્પીક. એટલે એવું રહે. પણ આપણે શાસ્ત્રી મહારાજ, યોગી આપણા પ્રમુખ સાહેબ મહારાજ મળે, ગ્રેટ. તમે બળ રાખવું, કેફ રાખવું, કે બીજા બધા બધા 84માં આટા મારે ફરજ કરે અને આપણે ઉઘરી ગયા. આપણે અમે છે ને મહેમદાવાદ હતા, મહેમદાવાદ સ્ટેશન આગળ એક ઓટો છે જ્યાં શ્રીજી મહારાજ પધારેલા, તો અમે પ્રદક્ષિણા ફરતા હતા. તો ઓલા બીજા કોલેજના છોકરાઓ હતા ને એ કંઈક ભૈરવ ફરે છે, કે ભૈરવ પ્રદક્ષિણા ફરે ને એટલે અમને એ, તો અમે કહ્યું કે અમે આ ફેરા ફરીએ, તમે 84ના ફેરા ફરજો. થેન્ક યુ. એટલે કિશોરભાઈ હતા જબરા, એ ધડાકો કરો ઓલા ભાગી જ ગયા. એવું છે, એટલે આપણે જે આટલું બળ ના હોય તો તમે કંઈ સમજ્યા નથી સત્સંગમાં. આપણે ગૌરવ હોવું જોઈએ, વોટ વી આર, વેર વી આર, એ એટલું તો જાણવું જોઈએ. અને અને સાચું છે, ખોટું હોય તો બરાબર છે, બનાવટ હોય તો બધી મેનિપ્યુલેશન કરીએ આમ તેમ, પણ સાચી વસ્તુ છે. એટલે આવો મહિમા આપણે રહેશે અને સત્સંગમાં રહેશો તો સમજાશે. આગળ આગળ આગળ સ્ટેપ બાય સ્ટેપ, એક દિવસે ના સમજાય, પણ સત્સંગમાં દ્રઢ કહીને રહેજો. કોઈ પણ સંજોગ કોઈ પણ રીતે સ્વામી બાપાને રાજી જ કરવા છે એવું મનમાં ધારું અને એ રીતે વર્તું. સહજાનંદ સાહેબ.

Shri Swaminarayan.

આખી દુનિયાના પૈસા ભેગા આપણે કરીએ તો પણ જે વસ્તુ ના મળે એ વસ્તુ આપણે મળી ગઈ છે. ગુણાતીત સત્પુરુષ, મોક્ષનું દ્વાર. માટે પૈસાથી પણ અધિક આ પ્રાપ્તિ આપને થઈ છે. આપણે પૈસામાં સમજીએ છીએ એટલે પૈસાની રીતે આપણે વાત કરી. ગઈકાલે આપણે જોયું કે સ્વામીશ્રી આપણું દ્રવિણમ છે, આપણા માટે ધન સમાન છે. ધનથી શું શું થાય ચાર વસ્તુ આપણે જોઈ લઈ. પ્રથમ તો સ્વામીશ્રીને યોગમાં આવવાથી આપણો વ્યવહાર પણ સુધરે છે, એ પણ કેટલાક આપણે સ્થૂળ દ્રષ્ટાંતો જોયા. બીજું, પૈસાથી કામ થાય છે તો સ્વામીશ્રીના નામથી પણ કેટલાય ના કામ થઈ ગયા છે, એ પણ આપણે જોયું. ત્રીજું, પૈસા હોય આપને કેફ રહે, દારિદ્ર મટી ગયું આપણું. સ્વામીશ્રીના યોગ બાવથી આપણા જીવનમાં પણ કેફ વધે છે, દારિદ્ર ટળી ગયું. દારિદ્ર એટલે કંગાલપણું, રોદરા ડાળવાના, કેફ આવી ગયો. અને છેલ્લે, પૈસા હોય તો આપણે સલામતી અનુભવાય છે. સાચી સલામતી આવા સત્પુરુષના યોગમાં આવવાથી આપને મળે છે. આપણો વાંકો વાર નહીં થાય એવી આપને હિંમત રહે છે. સ્વામીશ્રી આપણું સાચું ધન છે, મફતમાં મળી ગયા છે ને, સમજાવતું નથી. ઇંગ્લિશમાં કહેવાય છે

જે વસ્તુ મફતમાં હોય એ સસ્તી ના પણ હોય, બહુ જ મોગી છે, આમ તો મફતમાં પણ નથી મળી ગયા. આપણા પૂર્વના બહુ જ બલિષ્ઠ સંસ્કારો હશે ત્યારે આવા સત્પુરુષનો યોગ થાય છે. મારે જે તો અંત્યની બીજા વચનમાં એવું લખી ગયા કે પૂર્વે પણ જે પણ કે આપણે સારું કર્યું હશે એ પણ સત્પુરુષના યોગે જ થયું હશે. આ જન્મમાં પણ આપણે સત્પુરુષનો યોગ થયો એ પણ સત્પુરુષની કૃપાથી જ આપણે થયો છે. સ્વામીશ્રી આવા ધનથી પણ આપણે અધિક જ્યારે મનાય ત્યારે આપણા જીવનમાં આપણી જે કિંમત છે, આપણી વેલ્યુ એ કેટલી વધી જાય છે. સામાન્યપણે આપણે છે ને આપણું જીવનમાં દરેક વસ્તુ આપણે પૈસાથી જ એને બોલાવતા આપણે આવ્યા છે. કોઈને આપણે ગાડી જોઈ, ઓહ જોઈ 7 લાખની ગાડી આવે છે, નવી ઘડિયાળ જોઈ, આ મોબાઈલ જોયું નવો, 10,000 રૂપિયાનો મોડલ છે. આપણે મનમાં તરત પૈસા જ આપણે સૂજે છે, કારણ કે પૈસાથી જ આપણે વ્યવહાર કરીએ છીએ ને બધો. ફાધર વોલેસને એક આપણે પ્રસંગ કીધેલો, ફાધર વોલેસ આપણે જાણીએ છીએ ખ્રિસ્તી પાદરી હતા, જી છે, ભારતમાં આવીને ધર્મ પ્રચાર કરવા માટે પોતે ગુજરાતી શીખ્યા. આપણા માટે કદાચ ગૌરવ લેવા જાય બાબત છે કે ગુજરાતમાં ગુજરાતી ના હોવા છતાં, સ્પેનિશ હતા છતાં પણ ગુજરાતમાં આવીને એવું ગુજરાતી શીખ્યા, સાહિત્યકાર પોતે બન્યા, ઇનામ પ્રાપ્ત કર્યું એમને. એવા સરસ પોતે ચિંતનાત્મક બધા નિબંધો લખતા થઈ ગયા. એમણે એક નાનો પ્રસંગ તાક્યો છે. એકવાર એમને એક વિદ્યાર્થીને પૂછ્યું કે બેટા તારું ઘર કેટલું દૂર અહીંયાથી. વિદ્યાર્થીને પ્રશ્ન શું પૂછે કે તારું ઘર અહીંયાથી કેટલું દૂર, અંતર પૂછે છે. અંતરનો જવાબ કિલોમીટરમાં અપાય, કદાચ કંઈક કલાકમાં અપાય કે 1 કલાક દૂર, 2 કલાક દૂર. વિદ્યાર્થી કેવો જવાબ આપે છે કે સાહેબ 2.5 રૂપિયાની ટિકિટ. મારું ઘર અહીંથી 2.5 રૂપિયાની ટિકિટ દૂર છે. પૈસા, દરેકે દરેક બાબતને આપણે પૈસાથી મૂલવવા માંગીએ છીએ. યાદ રાખજો, જીવન એ પૈસાથી કંઈ મૂલવવાની બાબત નથી. જીવન પૈસાથી ઘણું અધિક છે. ડોન્ટ મેઝર યોર વર્થ બાય મની. તમારી કિંમત પૈસાથી નથી, પૈસાની કિંમત તમારીથી છે. આગળ પણ આપણે વાત કરી હતી, કરોડોપતિ માણસ હોય, અબજોપતિ માણસ હોય, અને જેના ઘરમાં એક નવો પૈસો પણ ના હોય, ત્યારે બે મરી જાય છે, રાખ થાય છે, ત્યારે રાખમાં એ ઢગલામાં કંઈ વજનમાં ફેર નથી પડતો. પૈસાની કિંમત અંતતઃ એ કંઈ આપણા જીવનમાં કામમાં નથી આવતી. આપણું જીવન મૂલ્યાંકન પૈસાથી પણ અધિક વસ્તુથી છે. ઇંગ્લિશમાં બીજી એક સારી કહેવત છે, તમારું મૂલ્યાંકન શેનાથી થાય છે. ધ રિયલ મેઝર ઓફ વેલ્થ ઇઝ હાઉ મચ યુ વુડ બી વર્થ ઇફ યુ લોસ્ટ ઓલ યોર મની. તમારી સાચી કિંમત શું, તમારી સાચી વેલ્યુ શું, તમારી સમૃદ્ધિનો આંક શું, કે જ્યારે તમારા જીવનમાંથી બધા જ પૈસા તમે ગુમાવી બેસો પછી તમારી જે કિંમત વધે એ તમારી સાચી સમૃદ્ધિ. સમૃદ્ધિ અને ધનવાન બનવું એ બી જુદી બાબત છે. અબજોપતિ પણ દરિદ્ર હોઈ શકે, કંગાલ હોઈ શકે, અને સાવ બેહાલ માણસ પણ પોતે સમૃદ્ધ હોઈ શકે અંતરથી. આપણે પણ એવા ધનવાન આપણે બન્યા છે. આપણી જીવનની જે સાચી મૂલવણી આવા સત્પુરુષથી થઈ શકે છે. આપણે સ્વામીશ્રી મળ્યા, આપણે અબોજોપતિ ને અબોજોપતિ બની ગયા. ડૉક્ટર સ્વામી ઘણી વાર મજાકમાં કહે છે કે કોણ બનેગા કરોડપતિની તો ક્યાં વાત છે, કરોડપતિની તો ક્યાં વાત છે. હવે ડૉક્ટર સ્વામી બહુ કેફ માવીને બોલ્યા હતા, આપણે તો બ્રહ્માંડોના બ્રહ્માંડોપતિ આપણે બન્યા છે, એવા સાક્ષાત અક્ષર સ્વરૂપની આપણે પ્રાપ્તિ થઈ છે. માટે આપણે એ કેફથી, એ સલામતીથી, એ કામ આપણું થઈ રહ્યું છે. સ્વામીશ્રી આપણા માટે કહે છે દ્રવિણમ ત્વમેવ. સ્વામીશ્રી આપણા સાચા ધન છે, આપણો ખજાનો છે, બહુ મજાનો છે, એ બરાબર આપણે લૂંટી શકીએ અને એના આધારે આપણે જીવમાં સાચી સલામતી, આપણી સાચી કિંમત આપણે આંકી શકીએ એ મારા સ્વામીને આપણે પ્રાર્થના કરીએ છીએ. આગળની વાત આપણે સમજીએ. હવે ધીમે ધીમે આપણે પૂર્ણાવતિ તરફ વધી રહ્યા છે. તમેવ સરમ આવે એ પહેલા એક નાની વાત આપણે સમજી લઈએ. આ શ્લોકમાં સંબોધન આવે છે મમ દેવ દેવ, હે મારા દેવના દેવ, તમે જ મારા માતા છો, તમે જ મારા પિતા છો, તમે જ મારા બંધુ છો, તમે જ મારા સખા છો, તમે જ મારા વિદ્યા છો, તમે જ મારા ધન છો. એ મમ દેવ દેવનું જે સંબોધન છે ને,
આમ તો આપેલા સમજવું જોઈએ આપણે કોને વાત આપણે કરી રહ્યા છીએ.

0: કોને આપણે કહી રહ્યા છે કે તમે મારા માતા છો? દેવ દેવ, ભગવાનના પણ ભગવાન. એનો અર્થ એમ થયો કે ભગવાન માટે તો વાત છે જ નહીં. હવે ભગવાન માટે જો આ શ્લોક હોત તો દેવ દેવ કોની શું જરૂર હતી? આ ભગવાન ગૌણ નથી થતા, પણ કોના માટે આ સાક્ષાત જે ભગવાન હોય એનું સ્વરૂપ હોય, ભગવાનથી પણ અધિક એવો એક કોણ હશે? તો ભગવાન જે કહે છે કે જેની ચરણ જ માથે ચડાવું છું, જે મને અખંડ ધારી રહ્યા છે, જેને દુખાવતા હું પણ બીઉં છું, એ મારા સાક્ષાત સ્વરૂપને પામનારા એવા ગુણાતી સત્પુરુષ છે. ગુજરાતમાં સંસ્કૃતમાં આપણે ગાઈએ છીએ, ગુરુર બ્રહ્મ ગુરુર વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. એવા ગુરુને નમું છું કે જે સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ છે, દેવ દેવ. આ જ સાબિતી કે આ શ્લોક એ ભગવાન માટે નથી, એવા ગુરુ માટે છે. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે, અહીંયા પણ કીધું દેવ દેવ છે. આ બેનો આપણે જયારે તોડ મેળવીએ છીએ ત્યારે ખબર પડે છે કે આપણા માટે તો એવા દેવના દેવ પણ સાક્ષાત સત્પુરુષ છે, એને આપણે હવે દેવના દેવ તરીકે સમજવાના છે. તો આ દેવનો દેવ જે શબ્દ છે એને પેલા તોડી પાડીએ, દેવના પણ દેવ પેલા દેવ સમજે. દેવ કોણ કહેવાય? દેવ કોને બતાવે છે? જેમાં દૈવત હોય, જેમાં શક્તિ હોય, જેના માટે આપણે પૂજ્યભાવ દાખવતા હોય છે, જે લોકો પૂજતા હોય છે એ દેવ કહેવાય. જેમાં કંઈક ઐશ્વર્ય હોય, કંઈક શક્તિ હોય. તો પેલા આપણા અર્થમાં આપણે જેને દેવ સમજીએ છીએ એવા દેવ દેવતાઓ, એ લોકો પણ, એ લોકો માટે દેવ કોણ? સાક્ષાત દેવતાઓ દેવીઓ પણ પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ સમજવા માટે એ લોકો તલસી રહ્યા છે. આ પ્રસંગ જે કહેવામાં આવે છે હવે ગયા વર્ષે રિપોર્ટમાં આવેલો, 2003 સાલમાં સ્વામીશ્રી પોતે રાજકોટ હતા. એ વખતે રાત્રિ ભોજન વખતે કાર્યક્રમનો પરિચય આપવામાં આવતો હતો. એ વખતે આપણે ત્યાંના સંનિષ્ઠ આપણો સંયોજક દશરથસિંહ, એ પોતે એક ગુણાતીત નગરના એક આપણા હરિભક્ત હેમરાજ રાઠોડનો પરિચય આપી રહ્યા હતા. સ્વામીશ્રી સંતો બધા જ એકદમ રસપ્રદ રસપૂર્વક એ પરિચય સાંભળી રહ્યા હતા, કારણ કે આ એક ચમત્કારી પ્રસંગ હતો. સાક્ષાત દેવી આવીને પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા ગાય છે. વાત એમ બને છે કે આ હેમરાજભાઈ રાઠોડ, એમના ધર્મપત્ની, એમને છેલ્લા 30 વર્ષથી ચામુંડા માતાજીનો સાક્ષાત્કાર, આપણે જેમ વાત કરીએ ને એમ એમની સાથે આ બેન પોતે વાત કરે, એમના ઘરમાં પધારે, એમના ઘરે પોતે ખાય પી નૈવેદ્ય ધરાવે, નવરાત્રિમાં 9 દિવસ સુધી સળંગ એમના ઘરે રમવા માટે આવે, એ 9 દિવસ લોકો નૈવેદ્ય ધરાવે, એમના આશીર્વાદથી, એમના બળથી, એમના પ્રતાપથી, આ બેનના કહેવાથી લોકોના ઘરમાં દીકરા દીકરી થતા, લોકો આમના ઘરે માનતા માનવા માટે આવે, એમના આશીર્વાદથી બીજા લોકોના ઘરમાં લોકો સુખ સુખી સંપન્ન થતા, એવા પોતે પ્રતાપી આ હેમરાજભાઈના પોતા ધર્મપત્ની હતા. વિચાર કરજો, ચામુંડા માતાના પોતે સાક્ષાત્કાર કરનારા બાઈ, 30 વર્ષથી ચુસ્ત એમના સત્સંગી. આવો એમનો ઘરમાં સત્સંગ, એમના ઘરનું નામ પણ માં ચામુંડાનું કૃપા, એમનું ઘરનું નામ. 30 વર્ષથી આવો સત્સંગ હોય, સાક્ષાત્કાર હોય, હવે આમાંથી કેટલા સાક્ષાત્કાર છે? હા, તો કેટલા ચુસ્ત સત્સંગી હશે એમના. 30 વર્ષથી સત્સંગી, એમની દીકરી એક અનાયાસ પણ એક સત્સંગી કુટુંબમાં જાય છે. એમનું નામ હતું અશ્વિનભાઈ ડોડિયા, હિંમતનગરમાં રહેતા હતા. 2000 સાલમાં એક પ્રસંગ એવો બને છે, સોરી 99 સાલમાં ફેબ્રુઆરીના મહિનામાં, કે પ્રમુખ સ્વામી મહારાજ આ અશ્વિનભાઈ ડોડિયાના ઘરે 8 દિવસ માટે રહે છે. હવે અશ્વિનભાઈ આમના જમાઈ કહેવાય હેમરાજભાઈના, એટલે એમના આમંત્રણથી આ હેમરાજભાઈ એમના ધર્મપત્ની એમના ઘરે જાય છે. પ્રથમ વાર જ પ્રમુખ સ્વામી મહારાજ દર્શન થાય છે અને એમના પત્નીને અને એમની દીકરીને લગ્ન લાગી જાય છે. આ પુરુષ કંઈક જુદા લાગે છે, હેત થાય છે. પછી તો પ્રસંગ બહુ લાંબો છે, પણ ધીમે ધીમે હેત થતું જાય છે, એમના વિશે વાંચન થાય છે, રાજકોટ પાછા આવે છે. પછી ધર્મપત્ની અને એમની દીકરી બે લોકો પોતપોતાની રીતે ત્યાં સત્સંગ સભામાં આવતા થઈ જાય છે. સત્સંગ સભામાં આવે છે, સંતોનો યોગ પણ થાય છે, સંતોની કથા વાર્તા સાંભળે. આવું જ હેમરાજભાઈ એ પોતે સત્સંગમાં નહોતા આવતા, સભા નથી ભરતા, એમાં ધર્મપતિ થાય છે કે આ સંતો બહુ સારી કથા વાર્તા કરે, તમે આવો તો ખરા એકવાર. હેમરાજભાઈ શું કે, આ સંતો બધા પગાદાર કહેવાય, બધા સંતો બધા પગાદાર કહેવાય, તો કથા કરે હવે, એમાં શું મોટી વાત છે, ના જ પાડી દે. પણ ધીમે ધીમે આ બેનને, જેને સાક્ષાત્કાર તો બેનને છે પણ એમને લગ્ન લાગી ગઈ, ધીમે ધીમે ધીમે એમને એટલી બધી લગ્ન લાગી ગઈ, પ્રમુખ સાહેબ મહારાજમાં જબરજસ્ત સેટ થઈ ગયું. એમને સમજાયું સંતોની કથા વાર્તાથી કે આપણે અનન્ય નિષ્ઠા કરવી જોઈએ, એક આશરો આપણે કરવો જોઈએ. પછી 2000 ની સાલ આવી અને કોણ જાણે કેમ એમને અંતરથી થયું કે આ વખતે આપણે નવરાત્રિમાં નૈવેદ્ય નથી ધરાવવું, નૈવેદ્ય ધરાયું નહીં. અને બરાબર એ જ વખતે ચામુંડા માતા પણ ના આવ્યા, જે 30 વર્ષથી પોતે સળંગ 9 દિવસ સુધી રમવા માટે આવે ઘરે, વાતો કરે, હેતપ્રીત કરે, સુખ આપે, અંગત સુખ, મૂર્તિનું સુખ, એ બંધ થઈ ગયું. આ લોકોને થયું કે મા પોતે નારાજ થઈ ગયા લાગે છે, આપણે નૈવેદ્ય ધરાવવું નથી ને. પણ ચલાવ્યું, 5-7 દિવસ વીતી ગયા, 8 દિવસ વીતી ગયા, 9મા દિવસે માતાજી દર્શન આપે છે, 9મા દિવસે માતાજી દર્શન આપે છે, ઘરે પધારે છે. અને આ એમના બેન, એમના ધર્મપત્ની, એ બેન પોતે માફી માગે છે, માં તમે નારાજ થઈ ગયા છો, અમે નૈવેદ્ય નથી ધરાવ્યું, પણ હવે કે હું સમજુ છું. માતાજી સામે આવીને કહે છે કે હું તમને સાચી વાત સમજાવવા આવ્યું છું, આજે સાચી વાત તમારે એટલી સમજવાની છે કે જે ગયા વર્ષથી તમે પ્રમુખ સમાજ દર્શન કરેલા ને ત્યાં તમારા જમાઈને ત્યાં હિંમતનગરમાં, એવું ના સમજે કે તમે એકલા હતા, એ વખતે પણ તારામાં પ્રવેશ કરીને મેં પ્રમુખ સમાજ દર્શન કરેલા, ત્યારથી હું કૃતાર્થ થઈ ગયો છું. એ બેનને કહે છે, પ્રમુખ સાહેબના સંબંધમાં તમારો ઉદ્ધાર તો થઈ ગયો છે, પણ તમારા સંબંધથી, પ્રમુખ સાહેબના સંબંધથી મારો ઉદ્ધાર થઈ ગયો છે, મારી મુક્તિ થઈ ગઈ છે. હવે આજથી તમારે મને ક્યારે નૈવેદ્ય ધરાવવું નહીં. આવા ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તમને પ્રાપ્ત થયા છે, ગુનાથી સત્પુરુષ પ્રાપ્ત થયા છે, એમના આશ્રમમાં બધું જ આવી ગયું, હવે તમારે એમની એક નિષ્ઠા પાકી રાખજો. આજે તમારી છેલ્લા મુલાકાત આપણી થઈ ગઈ, હવે જય સ્વામિનારાયણ. આ માતાજી એમને છેલ્લા દર્શન આપે છે, ત્યાર પછી સંતોને એમને ઘરે પધારણી પણ થાય છે, એમને સહર્ષ સંતોને માતાજીનું આખું જે ઘર મંદિર એ પણ ભેટ ધરી દે છે, એમના ઘરે એક નિષ્ઠા, ચોખ્ખી નિષ્ઠા થઈ જાય છે, એમનું ઘરનું નામ પણ એમણે બદલી નાખ્યું છે, માં ચામુંડાની કૃપાની બદલે પ્રમુખ આવાસ એ પણ કરી નાખ્યું. એમના ઘરે પછી પ્રસંગ એવો બને છે, એમના ઘરમાં દેશકાળ બધા જ વિપરીત થઈ જાય છે. આ હેમરાજભાઈના ઘરમાં એમને શરીરમાં પણ કસર જણાય છે, બીમાર પડી જાય છે, ધંધો મંદ પડી જાય છે, આજુબાજુ કેનાડાવાદ આવી ગયા. તમે તો ભલા માણસ સાક્ષાત્કાર હતો, આ માતાજીને તમે સેવા કરતા હતા, એમના તમારા આશીર્વાદથી બીજા ઘરને દીકરા આવે, એમ તમારા આશીર્વાદથી બીજા લોકો ઘરે સુખી સંપન્ન થાય, તમારા ઘરમાં જ આવું બન્યું, શા માટે તમે આવું કરો છો? કેફથી નિધરકપણે લોકો કહેતા હતા કે મા જ માતાજી અમને કીધેલું પ્રમુખસ્વામી ઓળખાણ કરાવી છે, એમના જ આશીર્વાદ અમને પ્રમુખસ્વામી યોગ થયો છે, હવે અમે નિષ્ઠા નહીં બદલે, જે થવાનું થશે પ્રમુખસ્વામી મારી નિષ્ઠા અમને પાકી થઈ ગઈ છે. અમને એવું બોલ્યા લોકો, અમને સર્વસ્વ પ્રાપ્ત થયું છે, મોક્ષનું દ્વાર મળી ગયું છે. આવા દેવ દેવતાઓ પણ પ્રમુખસ્વામી મહારાજને ઓળખાણ કરાવે છે, કે છે દેવના દેવ તો આ છે, આ દેવના દેવ આપણે પ્રાપ્ત થયા છે. 84ની સાલમાં સ્વામીશ્રી જન્મજયંતિ ત્યાં હિંમતનગર થઈ હતી, સોરી મહેસાણા થઈ હતી. એ વખતે સ્વામીશ્રી ઉતારો મહેન્દ્રભાઈ સુખડિયાને ત્યાં હતો. એ મહેન્દ્રભાઈ સુખડિયા પોતે સત્સંગી નતા, ચુસ્ત શ્રીનાથજીના ભક્ત ઉપાસક, અને વર્ષોથી ત્યાં દર મહિને પૂનમ ત્યાં ભરે, દર મહિને ચાલીને જાય. શ્રીનાથજી પોતે રાજસ્થાનમાં આવ્યું, મહેસાણાથી પોતે ચાલીને કષ્ટ વેઠીને ત્યાં એ શ્રીનાથજી પોતે જાય. અને એ ખાસ કરીને કાર્તિક મહિનામાં જે પૂનમ આવે ત્યાં તો ઘણી બધી ભીડ હોય, છતાં પણ એકલા મોટા શેઠિયા જે પોતે કરોડપતિ માણસ ત્યાં જાય, અને કાર્તિકી પૂનમના જે શ્રીનાથજીના દર્શન થાય એ દર્શન આખું વર્ષ પોતે સંભાળે, એમની પૂજામાં દર વર્ષે દરરોજ એ મૂર્તિને પોતે સ્મૃતિ કરીને પોતે પૂજા પાઠ કરે, આવા પોતે ચુસ્ત ઉપાસક. છતાં પણ આજુબાજુના એમના કોઈક ફ્રેન્ડ સર્કલથી એના કહેવાથી પ્રમુખ સાહેબનો ઉતારો 84 સાલમાં મહેસાણામાં જન્મજયંતિ ઉજવાય ત્યારે એમના ઘરે થયો. એમને બહુ સત્સંગ નહીં, જરાય પણ રસ નહીં, એમને તો એક એમના દેવરા દેવા મળી ગયા તેમને તો શ્રીનાથજી. પણ જયારે સ્વામીશ્રી ત્યાં પધારે, સ્વામીશ્રીને એક ખાસ એક વિશેષતા, જે ઘરમાં પધારે ત્યારે ખાસ એના માલિકને પણ મળે. એક દિવસ સ્વામીશ્રી ત્યાં પધાર્યા, સાંજની આરતીનો સમય થઈ ગયો. સ્વામીશ્રી કહે કે ઘર માલિક કોણ છે ને બોલાવો, હવે મોટા વસંત કોઈ આ પધારે એટલે વિવેક તો કરવો પડે. એમની તો ઈચ્છા નથી દર્શન કરવાની, પણ બોલાવે, ચાલો આપણે જઈએ સ્વામીશ્રી એમના હાથમાં આરતી આપે, તમે આરતી કરો. હવે જે આ અનન્ય નિષ્ઠા હોય શ્રીનાથજીની, માથું બીજે ક્યાંય નમે નહીં, એના બદલે કે ચાલો વાંધો નહીં, અમે બોલે છે તો આપણે કરીએ. સ્વામી મહારાજ બાપા એ ઠાકોરજી પધરાવ્યા, બાજુમાં જ સ્વામીશ્રીનો સોફો હતો. આ મહેન્દ્રભાઈ સુખડે પોતાનો જાત અનુભવ પોતે કહે છે કે મારા હાથમાં આરતી એક દોઢ કડી માંડ થઈ હશે જય સદગુરુ સ્વામીની. હું ઠાકોરજીને આરતી ઉતારી રહ્યો હતો એ વખતે બાજુમાં મારી દ્રષ્ટિ ગઈ, બાજુમાં સોફામાં મને પ્રમુખ સ્વામી મહારાજ નહીં સાક્ષાત શ્રીનાથજી મને દર્શન થયા, અને મારી આરતી આજે ઠાકોરજી આગળ હતી, હું વળી ગયો બાજુમાં, આખી આરતી મેં પ્રમુખ સ્વામી મહારાજની આરતી ઉતારી, મને પ્રમુખ સ્વામી દેખાયા જ નથી, મને શ્રીનાથજીના જ દર્શન થયા છે, મને હું ભાન ભૂલી ગયો ત્યાં. અને કેવા શ્રીનાથજી, જે કાર્તિકે પૂર્ણ મેં દર્શન કર્યા ને એ જ સ્વરૂપમાં મને દર્શન થયા. પછી તો મેં આરતી પૂરી થઈ ગઈ, 10 મિનિટ સુધી મેં પ્રમુખ સાહેબ સાથે વાર્તાલાપ પણ કર્યું. બીજા મને કહે છે, મને પછી લોકો પૂછવા મેં કે શું તારી વાત થઈ, મને કશું યાદ નથી, મને તો એટલું જ યાદ છે કે આખી આરતી 10 મિનિટ મેં શ્રીનાથજી સાથે મેં ગાળ્યા. આજ પર્યંત મને યાદ કશું જ નથી, એટલું મને યાદ છે શ્રીનાથજીના મને સાક્ષાત સ્વરૂપ પ્રમુખ સાહેબ મહારાજ થયા છે, હવે મને દેવના દેવ મળી ગયા પ્રમુખ સ્વામી મહારાજ, મારે બીજે ક્યાંય જોવાની જરૂર પડતી નથી. એ મહેન્દ્રભાઈ સુખડિયા એવા ચુસ્ત આપણા સત્સંગી ત્યાં છે. ત્યાર પછી 94 સાલમાં જયારે પણ સ્વામીશ્રીની ત્યાં મહેસાણા જન્મજયંતિ થઈ, હરિભક્તો અને સંતોનતારો પણ ત્યાં જ હતો, જે પેલા ના પાડતા હતા એ પ્રમુખ સ્વામી એવા ચુસ્ત હરિભક્ત બની ગયા. આવા દેવના દેવના પણ કેટલાય દ્રષ્ટાંતો છે. એક સરદાજીનો પ્રસંગ છે, તો બહુ લાંબો છે, ટૂંકમાં આપણે કહી દઈએ. પંજાબમાં પોતે શંકરના ચુસ્ત ઉપાસક, અને રોજ સોમવારે અથવા તો શ્રાવણ માસમાં પોતે જેમનું જે દેરુ એક હતું ત્યાં એના ગામમાં, ત્યાં શિવલિંગ આંગણ પર અભિષેક કરે, ત્યાં નૈવેદ્ય ધરાવે, બિલીપત્ર ધરાવે. એમના અંતરમાં એક જ અભિલાષા કે મારે મોક્ષનું દ્વાર મારે ગોતવું છે. ભગવાન એકવાર એમને ખરેખર રાજી થયા, શંકર સાક્ષાત દર્શન દે છે એમને, સરદારજીને પોતે પંજાબમાં નેનારા કે તું માંગ, તને શું જોઈશ આજે, તારા માટે ખરેખર રાજી થયું, શુદ્ધ ભાવથી મારી વર્ષોથી સેવા કરી રહ્યો છે, તું માંગ તારે શું જોઈએ છે. સરદારજી પોતે ખરેખર મુમુક્ષુ હશે, કીધું કે મારે કશું જોઈતું નથી, બસ મારે આત્યંતિક કલ્યાણ કરે એવા મારે ગુરુનું ભેટો મને કરી આપો. શંકર ભગવાન કહે છે કે આ સાક્ષાત ગુરુ સાક્ષાત કલ્યાણ આત્યંતિક કલ્યાણ તો મારા હાથમાં નથી, તું ગરડા જા, ત્યાં પ્રમુખ સાંઈ મહારાજ નામના એક સાધુ હશે. હવે પંજાબમાં નેનાડો માણસ, એને ગરડા શું ખબર પડે કે ગુજરાતમાં કંઈક આ સ્થાન છે એ ખબર પડી. એ ફરતો એ સૌરાષ્ટ્રમાં આવે છે, ખબર પડે કે કાઠિયાવાડમાં છે, ગરડામાં આવે છે, ગરડા સીમમાં આવે છે, અને પ્રમુખ સ્વામી મહારાજનો ત્યાં ભેટો થાય છે. વાત તો બહુ લાંબી છે, પણ પ્રમુખ સ્વામી મહારાજનામાં એમને શંકર ભગવાનના દર્શન ફરી થયા, પ્રતીતિ થઈ કે આ જ મારો મોક્ષનું દ્વાર છે. અને પછી આજીવન વર્ષો સુધી ગરડામાં પોતે રહ્યા, એક આજીવન સેવક તરીકે ત્યાં બહાર પર સુતા હતા. જૂના સંતો કે જમીનમાં દર્શન કરેલા, અને એવી રીતે એક આજીવન સેવક તરીકે ત્યાં રહ્યા. 84-85 સાલમાં જ પોતે ધામમાં ગયા, પણ છેદ સુધી પ્રમુખ સ્વામીની પાકી નિષ્ઠા થઈ ગઈ, પ્રતીતિ કે આ મારો મોક્ષનું દ્વાર છે. શંકર ભગવાન કયો, શ્રીનાથજી કયો, કે કોઈ ચામુંડ્ય માતા કહો, દરેકે દરેક જે સાચા મુમુક્ષુ છે અહીંયા આવે જ છે. કોઈ પણ જે સાચા મુમુક્ષુ હોય એને પ્રમુખ સ્વામી મહારાજને ભેટો થયા વગર રહેવાતું જ નથી, આપણા માટે દેવના દેવ છે. બીજી રીતે દેવના આપણે અર્થ સમજીએ, દેવતા આપણે સાક્ષાત દેવતા આવતા આપણે સમજીએ, પણ આ તો થોડો કંઈક છાસ વર્ષ અનુભવ થતા હોય, એવા સાચા મુમુક્ષુ પણ ક્યાં છે કે પોતાના દેવના રીતે પોતે ઉપાસના કરતા હોય. પણ જુદી રીતે આપણે દેવ સમજીએ, હવે દેવ એટલે જેમાં દૈવત હોય, જેમાં શક્તિ હોય, જેમાં વિશેષ કંઈક આવડત હોય. આ લોકના દેવતા આપણા માટે કોણ કહેવાય, જે બહુ જ બુદ્ધિશાળી હોય, આ લોકમાં જે બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, એ દેવતાઓ પણ જયારે સ્વામીશ્રીના યોગમાં આવે છે, એ લોકો પણ કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજમાં અમને સાક્ષાત્કાર ભગવાનની અનુભૂતિ થાય છે. એક શ્રીકાંત જીચકર નામના બહુ જ મોટા એક હસ્તી સ્વામીશ્રીના યોગમાં આવ્યા, એમનો પહેલા આપણે પરિચય મેળવીએ. આ શ્રીકાંત જીચકર પોતે કોણ છે, એ મહારાષ્ટ્રના એક વખતના જનરલ એડમિનિસ્ટ્રેશનના પ્રધાન થઈ ગયા. એ જ સાથે પોતે કેટલી બધી પોસ્ટ બજાવતા હતા, જનરલ એડમિનિસ્ટ્રેશનના પ્રધાન, માહિતી અને જનસંપર્કના ખાતાના પણ પ્રધાન, ઉર્જા ખાતાના પ્રધાન, નાણાં ખાતાના પ્રધાન અને પ્રોટોકોલ ખાતાના પ્રધાન, એક સાથે આટલા બધા જ ખાતા પોતે સંભાળતા હતા, 5 ખાતા. અને પોતા પાસે પોતાના નામે 20 ડિગ્રી, કેવી કેવી ડિગ્રી, પાછી પોતે એમબીબીએસ થયેલા, MBBS કરતા પણ પોતે MD થયેલા, પોતે DDM થયેલા, MBA થયેલા, બેચલર ઓફ જર્નલિઝમ પોતે થયેલા, LLM થયેલા, ઇન્ટરનેશનલ લો માં LLM, પછી MA પોલિટિક્સમાં અને એડમિનિસ્ટ્રેશનમાં MA થયેલા, સોશિયોલોજીમાં MA, સંસ્કૃતમાં MA, ઇકોનોમિક્સમાં MA અને હિસ્ટ્રીમાં MA, પછી પોતે તો એક્સ IPS ઓફિસર થયા, IAS ઓફિસર પણ થયા, PhD થયા, ડીલીટ થયા, સંસ્કૃતમાં ડીલીટ થયા. આવા તો કેટલી બધી ડિગ્રી અમને, 20 ડિગ્રી અમને પ્રાપ્ત કરી છે. માત્ર 32 વર્ષની ઉંમરે પોતે સ્વામીશ્રીનો પહેલો એમનો સંપર્ક થાય છે બોમ્બેમાં. એ વખતે સંપર્ક થયો, બીજી વાર એમને 97માં સંપર્ક થયો. અને પાછા ખાલી વિદ્વાન છે એટલું જ નહીં, પોતે સંસ્કારી છે. પોતે સવાર સાંજ એમના ઘરમાં, સવારે 1 કલાક અને સાંજે 1.25 કલાક, દેશમાં હોય કે પરદેશમાં, પોતે નિયમિતપણે અગ્નિકુંડમાં પોતે આહુતિ આપી રહ્યા છે. સંસ્કારી છે, વેદ સુધી પહોંચેલા છે, આ આપણી વૈદિક પરંપરામાં પોતે જાણકાર છે. પોતે અગ્નિમાં, અગ્નિકુંડમાં પોતે આહુતિ આપી રહ્યા છે. બુદ્ધિશાળી માણસ છે. 86માં સ્વામીનો સંપર્ક થયો, 97માં ફરી સ્વામીનો સંપર્ક થયો નાગપુરમાં. એ વખતે સ્વામીનું રોકાણ 5 દિવસનું હતું નાગપુરમાં. 5મા દિવસે પોતે જયારે સભાને સંબોધે છે, પોતે શું બોલે છે સાંભળજો, શબ્દ શું આપણે બોલીએ છીએ. એ કહે છે કે આજ મારા સૌભાગ્ય કે દિન હૈ કે ગત 4 દિનો કે ઇતને બડે અવતાર પુરુષ હમારે બીચ ઉપસ્થિત હૈ. અવતાર પુરુષ પોતે સંબોધે છે. પછી આગળ કહે છે, સ્વામીજી કો મેં લિવિંગ ગોડ કહેતા હું, લિવિંગ ગોડ, સાક્ષાત જીવંત સ્વરૂપમાં પોતે ભગવાન છે, હાલતા ચાલતા ભગવાન છે. જીનકો સ્વામીજી કે આશીર્વાદ દિયા હૈ ઉન સબકો એસા હી લગા હૈ કે વે અવતાર પુરુષ છે, સાક્ષાત બ્રહ્મ કે મિલે હૈ. જાણે સાક્ષાત ભગવાનનો જયારે આપણે મેળાપ થયો હોય એવો અનુભવ હર કોઈને થાય છે, જેને પ્રમુખ સાહેબ મારના આવા આશીર્વાદ પ્રાપ્ત થયા હોય. લિવિંગ ગોડ કેનારે કોણ? 20 ડિગ્રી જેને પ્રાપ્ત થયો હોય, આવા મોટા હોદ્દેદાર હોય, પોતે સંસ્કારી હોય, પોતે આવી રીતે વૈદિક કર્મ કરી બતાવતા હોય, એવા માણસને પણ સ્વામીશ્રી કેવા લાગે છે? લિવિંગ ગોડ લાગે છે. એમના સદસ્ય એમના પ્રવચનના અવતરણો છે. આવા તો કેટલાય મોટા મોટા આ લોકના હસ્તીઓ સ્વામીશ્રી પાસે આવે છે અને સ્વામીશ્રીને આગળ એમની પોતાની જે અનુભૂતિ એ પોતે વ્યક્ત કરે છે. આવા તો આ લોકના માણસો પણ કેટલાય, જેનો તો આમ આખું લિસ્ટ છે. છેવટે આ તો આ લોકના માણસો છે ને, સંસારી માણસો. એવું નહીં, સંત મહાત્માઓ પણ સ્વામીશ્રી પાસે આવીને પોતાની કેવી અરમીઓ ઠાલવે છે. જેના પોતે મોટા મોટા મંડળો ચાલે છે, મોટા મોટા મઠો છે, મઠાધિપતિઓ હજારોની સંખ્યામાં દેશ વિદેશમાં, જેને પોતાના અનુયાયીઓ છે, પોતે મોટા મોટા પ્રવચનકારો છે, એવા પુરુષો સ્વામીશ્રી માટે કેવી ભાવના વ્યક્ત કરે છે. આમાં પણ એનો તો આખું મોટું લિસ્ટ છે. ખાલી એક જ આપણે નમૂના રૂપે આપણે લઈએ, ચિદાનંદ સ્વામીજી. જ્યારે સ્વામીશ્રી મોટો સંઘ લઈને 87 સાલમાં એમના આશ્રમમાં પધારે, એમના આમંત્રણથી સંતો ત્યાં જાય છે, સ્વામીજી જાય છે એમની એમના પોતાના જ આશ્રમમાં. બહારનું કંઈ ફંક્શન નથી, ત્યાં કોઈ ટીવી કેમેરા નથી, કોઈ રિપોર્ટર નથી, સારું લગાવવા માટે નથી કહેતા. પોતે પોતાના જ આશ્રમમાં પોતાના જ સદગુરુ જેવા શિષ્ય સમુદાયની વચ્ચે સ્વામીશ્રી આગળ કેવું સંબોધન કરે છે. સ્વામીશ્રી કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ સચ દેટ ઇન હિઝ પ્રેઝન્સ Reside all the holy rivers, the Ganga, the Yamuna, the Saraswati, all the pilgrim bridges, Badirnath, Kedarnath. In seeing saints like him, one has seen the Lord. Kaje Pramukh Swami Maharaj ni upasthiti ma, aje emni sanidhya ma, baddhi j pavitra nadiyo no apne anubhav thai ch. ગંગા, યમુના, સરસ્વતી, દરેક દરેક તીર્થસ્થાનો, બદ્રીનાથ, કેદારનાથ, આજે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા એ ભગવાન જોયા બરાબર થાય છે. પછી પોતે શું કહે છે કે આઈ એમ નોટ બીંગ ઇમોશનલ, હું કંઈક લાગણી વચ્ચે નથી બોલતો, આઈ એમ બીંગ ઓનેસ્ટ, હું સત્ય હકીકત કહું છું કે આ મારો જાત અનુભવ છે. આવા મોટા મોટા મહામંડલેશ્વર પણ પોતે કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ આવા સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. આમ તો નામ દેવા એવા નથી, જે પોતે આચાર્ય કહેવાય છે, જેની આગળ 1008 નામ લાગે છે, જે પોતે ધર્મ ધુરંધર કહેવાય છે, જેને લોકો ભગવાનનું સ્વરૂપ તરીકે માને છે, એવા મોટા મોટા ધર્માચાર્ય પણ ખાનગીમાં પણ કેવું પડ્યું છે, પોતાની એક પ્રામાણિકતા પોતે બોલ્યા ત્યાં કરી બજાવ્યા છે, બતાવી છે કે અમને લોકો ભગવાનનું સ્વરૂપ તરીકે પૂજે છે. શું કરીએ, અમારા હાથની વાત નથી, પણ જો હું સામાન્ય સત્સંગી હરિભક્ત હોત તો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પ્રમુખ સાહેબ મારાનો સાધુ હરિભક્ત થઈ ગયો હતો. આવા તો કેટકેટલા મોટા ધર્માચાર્ય પણ બોલ્યા છે, આવા તો એમનો એક અનુભવ છે. આ સિવાય પણ દેશના પરદેશના કેટલાય બધા કેટલાક તો નાસ્તિકો, કેટલો કોઈને ક્યારે અનુભવ, પરદેશના માણસો એ લોકો શું અનુભવ, એ લોકોને ટ્રેડિશનમાં નથી કે ભગવાન આ પૃથ્વી પર આવે, અવતારણ ધારણ કરે, મનુષ્ય સ્વરૂપમાં આવે, એ કોઈક સંત દ્વારા પ્રગટ હોય. પણ એવા માણસો પણ, એનો તો આખું લિસ્ટ છે, આપણે એને તો ખાલી સ્મરણ કરીએ છીએ. પણ એક ખાલી નમૂનારૂપ એક પરદેશનો પણ દાખલો આપણે લઈ લઈએ. ઘણી વાર સંતાનો ઉલ્લેખ કરતા હોય છે, 85 સાલમાં જયારે CFIનો ઉત્સવ થયો લંડનમાં, ત્યારે એક ડેવિસ નામના એક વિદેશી આ મુલાકાત માટે આવે છે. પોતે નાસ્તિક, સંતોના સંપર્કમાં આવે છે અને કહે છે કે જો હું તો નાસ્તિક છું પણ તમારા ઇન્ડિયાના આ સંસ્કૃતિ વિશે મને ખૂબ ભાવ થયો છે. તો સંતે કહે છે કે જેને આખું આ નગર ઊભું કર્યું છે અને તમારે દર્શન નથી કરવા, કે જો હું ભગવાન માનતો નથી, હું ભગવાન નથી નમતો, તો તમારા ગુરુને ક્યાંથી નમું? કે તમે નમવાની જરૂર નથી, પણ તમારે આભાર તો વ્યક્ત કરો, તમારું તો બ્રિટિશ સંસ્કૃતિ, થેન્ક યુ તો કેવું છે, ચાલો તમને અમારા ગુરુ પાસે લઈ જાય. સ્વામીજી પાસે લઈ જાય છે, મુલાકાત થાય છે, જે પણ કંઈ 2-5-10 મિનિટ વાત થાય છે. પાછો આવે છે ડેવિસ અને કહે છે કે જો હું નાસ્તિક જ છું, હું ભગવાનનો માનતો નથી, પણ મને એટલો તો અનુભવ થાય છે કે જો કદાચ કોઈક ભગવાન હોય અને એ ભગવાનને આ પૃથ્વી પર આવવું હોય તો તમારા ગુરુ સિવાય બીજું કોઈ પવિત્ર પાત્ર મને નહીં મળે. એક વિદેશી વિદેર્મી નાસ્તિક માણસને પણ થાય છે કે પ્રમુખ સાહેબ મહારાજ એમાં સાક્ષાત ભગવાન રહ્યા છે. અને આ તો હજી આખરે આ લોકના માણસો થયા ને, એ લોકોને શું ખબર પડે. મહારાજે વાત કરી કે મારું પ્રમાણ તો આ લલ્લુબાદર ને બેચણ મંકી ક્યાં કરી શકે, મારું પ્રમાણ તો શુકદેવજી, પરીક્ષિત એવા મોટા મોટા ઋષિ મહાત્મા કરી શકે, એમ પ્રમુખ સ્વામીનું પ્રમાણ આ લોકના કોઈક મોટો અમલદાર હોય, કોઈક મિનિસ્ટર હોય, અથવા દેવન કોઈ ધર્મગુરુ હોય, એ લોકો શું કરી શકે. આપણા માટે પ્રમુખ સ્વામી મહારાજનું પ્રમાણ કોણ કરે? દેવ જેવા તો આ સદગુરુ સંતો છે આપણા, જે ભગવાનની જેમ પૂજાય છે. આપણા સદગુરુ સંતો પ્રમુખ સ્વામી મહારાજને આગળ હાથ જોડીને ઉભા છે, જેને આગળ, જે સદગુરુ આગળ અમે સંતો અમે દંડવત કરીએ છીએ, જે સદગુરુ સંતોને એમના આશીર્વાદ અમે લઈએ છીએ, જે સદગુરુ સંતોને હાથે અમે પ્રસાદી પણ લઈએ છીએ. અને આખું જે દિવ્ય વાતાવરણ હોય છે ને, અદભુત વાતાવરણ હોય છે. એક બાજુ સ્ટેજ ઉપર સ્વામીશ્રી હોય, આજુબાજુ બધા સદગુરુ સંતો હોય, તમે જોવો છો જન્મજયંતિનો સ્ટેજ હોય, પ્રમુખ સાહેબ મહારાજ રાધાજી રાજ લાગે, આખું ભવ્ય આલિશાન, આખો મહેલ હોય, મહેલ જો સ્ટેજ હોય ને આજુબાજુ બધા સદગુરુ સંતો, ડોક્ટર સ્વામી, મહાન સ્વામી, બાલમુકન સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, કોઠારી સ્વામી, વેગસાગર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, એ સંતો જયારે ઉભા હોય, આમ બેઠા હોય, કેવા લાગે? ત્યાગવલ્લભ સ્વામી જોયા તમે? ત્યાગવલ્લભ સ્વામી છેડે બેઠા હોય ને, આમ આખા આમ ફરી જાય, સભાને તો ગણકારતા જ નથી, પ્રમુખ સાહેબ મારા દર્શન મારે કરવા છે. કેવા જોડાઈ ગયા છે સંતો. 1998 જયારે ત્યાં વિદ્યાનગરમાં સભા સંત શિબિર થઈ, એ વખતે ઈશ્વરચરણ સ્વામી આમ વાતોમાં બોલી ગયા હતા. એ વખતે ડોક્ટર સ્વામી માન સ્વામી ઉપર હતા સંતો, સદગુરુ સંતો અમે સંતોને સંબોધન કરે, સંત શિબિરમાં અમને કોણ વાત કરે? જ્યારે અમે હજારો સંતોને હરિભક્તોને વાત કરતા હોય રાત દિવસ, અમને કોણ ઉપદેશ આપે? આ સદગુરુ સંતો અમે એમને માનીએ છીએ, અમને કોણ કહી શકે? પણ આજે 500-700 સંતો સ્વામી આ સદગુરુ સંતો આગળ હાથ જોડીને ઉભા છે કે ના, આ સંતો કંઈક જુદા છે, અમારા કરતા કંઈ વિશેષ, કંઈ સાધના કરી છે, પ્રમુખ સ્વામી રાજીપો પ્રાપ્ત કરી, કંઈક સ્થિતિને પામ્યા છે. એ સદગુરુ સંતો ડોક્ટર સ્વામી, મહાન સ્વામી અમને આમ આધ્યાત્મિકતાને ઉચ્ચ શિખરે પહોંચાડવા માટે માર્ગદર્શન આપે, સચોટ માર્ગદર્શન આપતા હોય અને બે ધડક વાત કરતા હોય, ઠપકારીને પણ વાત કરતા હોય, અમે સ્વીકારીએ? કેવા સદગુરુ હશે. એ સદગુરુ જયારે આગળ બેઠા હોય, ઈશ્વરચરણ સ્વામી વાત કરી કે આ સભા તો જો એકદમ કેફમાં આવી ગયા. ઈશ્વરચરણ સ્વામી, આવી સભા ક્યાંય દુનિયામાં હોઈ શકે? પ્રમુખ સાહેબ મને પણ એકવાર એક બાજુ મૂકી દો ખાલી. પ્રમુખ સાહેબ તો છે જ આપણા માટે સ્વરૂપરી ભગવાનના અખંડ ધારક સંત, પણ આ 5 સદગુરુ ઉપર બેઠા છે, સિંહ જેવા લાગે અને આમ સામે 500 એવા પ્રામાણિકપણે આધ્યાત્મિક સાધના કરનારા પુરુષો એક સાથે તમે ક્યાં જોવા મળે છે? સ્ત્રીધનના પોતે ત્યાગી છે, એ અષ્ટાંગ બ્રહ્મચારી પોતે સિદ્ધ કરવા માટે પ્રામાણિકપણે મથી રહ્યા છે, પોતાના જીવનમાં એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે પોતે મથી રહ્યા છે, આવા એક ગુરુનિષ્ઠ સમાજ તમને ક્યાં જોવા મળશે? જો આ આખો આ દિવ્ય સમાજ છે, એ સદગુરુ સંતોને જે અમે પૂજીએ છે, એ સિંહ જેવા સંતો, જે ભગવાન આપણા માટે દેવ તો એ જ છે, એ દેવ કોને દેવ માને છે? પ્રમુખ સ્વામી મહારાજને.
1: પ્રમુખ સ્વામી મહારાજના એક એક સત્પુરુષ એક એક સદગુરુ કેવી રીતે જોડાયેલા છે. પહેલો તો એ જ વિચારો, આ પાંચ જે પણ કે આપણે સદગુરુ ગણીએ છીએ એ યોગીજી મહારાજ માટે સાધુ થયા હતા. યોગીજી મહારાજને લોકો અંગત રીતે લોકો જીવન જોયું છે. જે પુરુષે જે માણસે યોગીજી મહારાજ જીવન જોયું હોય, યોગીજી મહારાજની સાધુતા જોઈ હોય, એને દુનિયા માત્ર ભાર ઉતરી જાય. એક બાજુ યોગીજી મહારાજની સાધુતા મૂકો અને દુનિયા માત્ર બધા મહાત્મા એક બાજુ મૂકે, એની આવડત જો, એની કલા કૌશલ્ય જો, વક્તૃત્વ જો, ચમત્કાર જો, ઐશ્વર્ય બધું જ એક બાજુ મૂકી દો, યોગીજી મહારાજની સાધુતા આગળ કઈ કિંમત નહીં. એવા પ્રેમમાં પાગલ લોકો થઈ ગયા છે, પોતાનું જીવન સમર્પિત કરી જીવ સોંપી દીધો છે. યોગીજી મહારાજના આધારે લોકો પોતાનું કલ્યાણ માનેલું, એ સદગુરુ સંતો પ્રમુખ સ્વામી મહારાજમાં કેવી રીતે જોડાયેલા છે. જેને તમે જીવ સોંપો, હૃદયની વાત નથી, હા હૃદય નહીં જીવ, એના આધારે મારું કલ્યાણ છે એવું લોકોએ માન્યું છે દ્રઢપણે, મારું મોક્ષનું દ્વાર યોગીજી મહારાજ છે, એ સદગુરુ સંતો પ્રમુખ સ્વામી મહારાજમાં જોડાઈ શકે? ક્યારે જોડાઈ શકે? જ્યારે મનાયું હોય કે આજ આપણા માટે મોક્ષનું દ્વાર એ જ યોગીજી મહારાજ અમારા માટે છે. પહેલા આપણે એક પ્રસંગ કીધેલો, આમ તો ક્રમમાં ક્રમમાં પેલા સંત સ્વામી આવવા જોઈએ, પણ વચ્ચે આ કહી દઉં છું, વિવેક સાગર સ્વામી જયારે 98 સાલના પેલો પ્રસંગ આપણે કીધેલો, વેસ્ટ ચેસ્ટરમાં સ્વામીજી હતા અને 15-20 દિવસ માટે વિવેક સાગર સ્વામી પોતે શિકાગો ગયા હતા. એ વખતે શિકાગો શિખવટ મંદિરનું શિલાન્યાસ વિધિ ત્યાં હતો. બાપા તો બીમાર હતા, બાયપાસ ઓપરેશન કરાવેલું, એટલે શિલાનું પૂજન તો બાપાએ ત્યાં વેસ્ટ ચેસ્ટરમાં કર્યું, ન્યુયોર્કમાં. એ પૂજા પછી એ શિલા વિવેક સાગર સ્વામી હસ્તે ત્યાં પધરાવવામાં આવેલી. 15-20 દિવસના વિચરણ પછી વિવેક સાગર સ્વામી પાછા વેસ્ટ ચેસ્ટર આવે છે. સાંજનો સમય છે, સ્વામીજી પોતે આરામ ખુરશીમાં વિરાજમાન છે, પગ લાંબા છે, આજુબાજુ બધા ઓશિકા છે, સંતો બધા ઘણે ગાંઠા બધા સંતો છે, ત્યાં ગોષ્ઠી ચાલી રહી છે, બાપાને ચણાવીને લાંબા કરીને બેઠા છે પોતે. વિવેક સાગર સ્વામી આવે છે અને કોણ જાણે કેમ એવી બધી આમ પ્રેમની ઉલટ આવી ગઈ, ઉભરો આવી ગયો, ત્યાં દોડીને છાતીમાંથી એ ગાતરું ખસેડી અને સ્વામી બાપાને ચણાવીને જે છાતીમાં લઈ લે છે, ચાંપી દે છે. બાપા એકદમ આમ બાપાને ખબર ના પડી કે આ શું થઈ ગયું, એકદમ આવી ગયા અચાનક. બાપા એકદમ ગડગડા થઈ ગયા કે આવો આવો, પોતે ચણાવીને ખેંચી દીધા, આવો મોટા સદગુરુ સંતને આપણે કહી દે છાતીમાં ચણાવીને આપે. પછી વિવેક સાગર હસતા હસતા કહી દે કે મહારાજ આવી રીતે ચણાવીને આપતા હશે ને. બાપા એક હસતા કહી દે કે હા આવી રીતે જ પ્રસંગ આટલો જ છે. પણ વિવેક સાગર સ્વામી કોણ છે? ઇન્ટેલેક્ચ્યુઅલ છે, એમનો બુદ્ધિનો કોને પરિચય નથી. એમના જે પ્રવચનો આપણે જાણીએ છીએ કેવા બુદ્ધિના ખા કહેવાય. બીજા બધા આમ પ્રવચનકાર પણ ફિક્કા લાગે વિવેક સાગર સ્વામીના મેટર આગળ તો, પણ કેવા પ્રવચનકાર નથી, સાધુ છે. 30 વર્ષથી પોતે પ્રમુખ સ્વામી મહારાજની સાથે ફરનારા છે. 30 વર્ષ એક ને એક વ્યક્તિ સાથે તમે એનું સંપૂર્ણ જીવન જોયું. ખાનગીમાં પણ પોતે વિવેક સાગર સ્વામી હોય, અથથી ઇતિ સ્વામીશ્રીનું નક્ષિકા પર્યંત બધું જીવન એમને ચારિત્ર અમને જોયું છે. 30 વર્ષ પછી પણ એક વ્યક્તિ આવી હદ સુધી પોતે જોડાઈ શકે એક સત્પુરુષ સાથે, કેટલો પ્રેમ હશે! આ પ્રેમ છે, આ ભક્તિ છે, ગુરુ ભક્તિ. જે પોતે ઇન્ટેલેક્ચ્યુઅલ છે, યોગીજી મહારાજ માટે સાધુ થયેલા, એ 30 વર્ષથી પ્રમુખ સાહેબ ગુણગાન ગાય છે. કેવા ગુણગાન ગાય છે! લોકો તો આમ થઈ જાય, ઘણા મોટા ધર્મગુરુઓ કહે છે, વિવેક સાગર સ્વામી જેવા મને ખાલી બે સાધુ આપો ને, બે સાધુ, 500-700 સાધુ નથી જોતા મને, વિવેક સાગર સ્વામી જેવા મને બે સાધુ આપો પછી જો મારું કામ કેવું થાય છે. ક્યાંથી મળે પણ એવા ગુરુ હોય તો એવા શિષ્ય મળે ને. ગુરુ ભક્તિ ક્યારે થાય? એવા ગુરુ સામે હોય ત્યારે. વિવેક સાગર સ્વામીને પૂછવામાં આવ્યું, અમે ત્યાં સારંગપુરમાં વાડીમાં એક સંત સભા હતી, વિવેક સાગર સ્વામી સાથે પ્રશ્નોત્તરી થતી હતી. વિવેક સાગરને બે પ્રશ્ન પૂછ્યા, મને બહુ યાદ રહી ગયા હતા. પહેલા એક પ્રશ્ન એવું પૂછ્યો કે તમે 25 વર્ષ બાપા સાથે ફરો છો, છતાં પણ એટલા જ ઉત્સવ વોકિંગમાં આવી જાઓ, પૂજામાં આવી જાઓ, અમે દર્શન કરવા માટે હાજર થઈ જાઓ છો, બાપા જમતા હોય, મુંડન કરતા હોય, વાતો કરતા હોય, એટલા જ હાજર, શું કામ? તમે તો રાત દિવસ સ્વામી સાથે જ ફરો છો, જ્યાં અમે ના હોય છે તમે ત્યાં પહોંચી શકો છો. તો આવા જનરલમાં પછી જે જાહેરમાં જે લાભ મળવાના પ્રમાણે, હું તો બાપાને રૂમમાં દર્શન કરી લઈશ, એવું નહીં, જાહેરમાં પણ હાજર ને હાજર. વિવેક સાગર સ્વામી કે કેટલું મનાયું છે કે ક્યારેક એક એવી લટ એવી સ્મૃતિ બાપા આપી દે, બસ એમાંથી જિંદગી પાર પડી જશો. અમે એક લટકું, એક દ્રષ્ટિ, એક સ્માઈલ, એનાથી અમે જીવન પાર પાડમી જશું. વિવેક સાગર સાંઈ બોલે છે કે એ દ્રષ્ટિ ક્યારે મળી જાય, એ સ્માઈલ ક્યારે મળી જાય, કંઈ કહેવાય નહીં, એટલે હાજર જ રહેવું પડે ને. પછી કહે છે, પછી પૂછે છે પ્રશ્ન સંત કે તમે આટલા જોર શોરથી પ્રમુખ સાંઈ મહારાજ આમ કૂદી કૂદીને તમે મહિમા કહો છો, કેવા આમ વિચારથી તમે શું આપી દીધું પ્રમુખ સાંઈ મહારાજે? વિવેક સાગર સામે એટલું જ કહે છે, મને એટલું મનાયું છે કે જીવનો મોક્ષ એ સાચા સત્પુરુષ થકી જ છે, અને એ સાચા સત્પુરુષ પ્રમુખ સાંઈ મહારાજ છે. મને જીવમાં દ્રઢ સમજાઈ ગયું છે એટલા માટે મહિમા કહેવાય છે. કેવો મહિમા કહે છે પ્રમુખ સાંઈ મહારાજનો! હે,
0: પ્રમુખ સાહેબ ઝીલી શકે એમની હાજરીમાં આવા સદગુરુ સંતો મહિમા જે ગાય છે, પ્રમુખ સાહેબ ઝીલી શકે ને એવા એમના જ ગુણગાન એવા ગાઈ શકાય એવા સદગુરુ સંતો છે. વેગ સાગર સામે વાત કરીએ આપણે, સંત સામે વાત આપણે કરી લઈએ, સંત સામે સ્મરણ આપણે કરીએ. સંત સામે એકવાર એક પ્રવચન એવું બોલેલા, શબ્દશાનું અવતરણ છે, પોતે બોલે છે, ચાર વેદ, ઉપનિષદ, મહાભારત, ગીતા, ભાગવત, કુરાન, બાઇબલ વગેરે શાસ્ત્રોમાં શાસ્ત્રો વાંચીને, એક એક શબ્દ વિચારજો, વાંચીને વિચારીને સમજીને આપણે તો આપણે એ જ સમજવાનું છે કે પૂર્વે જે જે રામકૃષ્ણાદિક અવતારો થયા, ઈસુ ખ્રિસ્ત થયા, મોહમ્મદ પૈગંબર થયા, એવા જે પણ કે અવતાર પ્રગટ્યા છે તે સર્વે તથા સાક્ષાત પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને ગુણાત્યાન સ્વામી ભગજીમાં સાસીમાં જોગીજીમાં એ સર્વે આજે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા આપણે સાક્ષાત પ્રગટ મળ્યા છે. આ સંત સ્વામી જે કહે છે કે મેં શાસ્ત્રી મહારાજના જ વખતમાં મારી સિદ્ધિ એકાંતિક ધર્મ સિદ્ધ કરી લીધો છે. શાસ્ત્રી મહારાજના વખતના પોતે સિદ્ધ પુરુષ છે, યોગી જમાન પણ સાથે રહ્યા છે, એ પોતે આગળ કહે છે પ્રમુખ સ્વામી મહારાજ એ ગુણાતીત છે, દિવ્ય મૂર્તિ છે, ચૈતન્ય મૂર્તિ છે, ધામની મૂર્તિ છે, એમાં એ સાકરનું નાળિયેર છે, તેમાં દેહભાવ નથી, ત્યાગભાગ નથી, તેમાં તેમાં માયિક ભાવ નથી, એમાં દિવ્ય ભાવ દ્રઢ કરીને ત્યાદ્યજકપણાની નિષ્ઠા આપણે દ્રઢ કરવાની છે. છેલ્લે તો એવું કહે છે ગુણાતીત સ્વામી એ આપણા માટે ક્યાં પરોક્ષ, એ પરોક્ષ નથી, પ્રમુખ સાહેબ જ બેઠા છે ને, અક્ષરધામના પુરુષ છે, એ અહીં આવ્યા છે, તેની આંગળી પકડીને પકડી લેવાની છે તો વગર દાખલે અક્ષરધામમાં જ બેઠા છે, છૂટી ગયા તો ડબ્બો રખડી પડશે, માટે આ સત્પુરુષ સાથે આંકડો બરાબર ભેરવી દેવો તો છેલ્લો જન્મ. સત્પુરુષ થકી જેને સિદ્ધિ કરી છે, સિદ્ધિ પામી શક્યા છે, એ આપણે બતાવે છે સત્પુરુષ સાથે તમે જોડાણ કરી લો એના થકી તમારું કલ્યાણ છેલ્લો જન્મ. આ સંત સાઈ બતાવે છે કે આવી રીતે તમારે તમારું જીવનું કલ્યાણ કરો. આ દેવ દેવના દેવ એ સત્પુરુષ આપણે બતાવે છે. કોઠારી સ્વામીની વાત આપણે કરીએ, બ્રહ્મોપનિષદમાં પોતાનો પ્રસંગ પોતે ટાંકી છે. પેલા તો એવું કહે છે યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા, એમને એવું થઈ ગયું હતું કે યોગીજી મહારાજ જે યુવાનોને આકર્ષી શકે છે, દિલ જીતી લઈ શકે છે, આ કાર્ય આખા બ્રહ્માંડમાં યોગીજી મહારાજ સિવાય કોઈ ના કરી શકે. એમણે દ્રઢપણે લખ્યું છે બ્રહ્મોપનિષદમાં કે જે કાર્ય યોગીજી મહારાજે કર્યું છે એ કાર્ય આ બ્રહ્માંડમાં બીજું કોઈ ના કરી શકે. પ્રમુખ સાહેબ મહારાજને યોગમાં આવ્યા, યોગીજી મહારાજ ધામમાં ગયા, પણ ધીમે ધીમે જેમ જેમ પ્રમુખ સાહેબ મહારાજને પ્રૌઢ પ્રતાપ બતાવ્યો અને જે ધીમે ધીમે પછી આફ્રિકાનું વિચરણ થયું, લંડનનું વિચરણ થયું, દેશ પરદેશથી ભણેલા ગણેલા યુવાનો જે થયા, કોઠારી સ્વામી કહે છે કે ત્યારે થયું કે યોગીજી મહારાજ કરતા પણ સવાયું કામ પ્રમુખ સાહેબ મહારાજે કરી બતાવ્યું છે. પછી પોતે એવું એક પ્રસંગ એમનો ટાંકે છે, એ પોતે એવું કહે છે કે સ્વરૂપમાં ફેર લાગે છે પણ સ્વરૂપી તો એક જ છે. આપણે યોગીજી મહારાજનું જે ખોખું અને પ્રમુખ સ્વામીનું ખોખું જુદું લખાય છે પણ અંતરમાં તો પ્રમુખ મહારાજ જ પોતે કામ કરી રહ્યા છે એ મારી દ્રઢ પ્રતીતિનો અનુભવ છે. એ પોતે લખે છે પ્રમુખ સ્વામી મહારાજમાં રહીને મહારાજ જ કામ કરે છે એ મારી દ્રઢ પ્રતીતિ છે. આ લેખિતમાં કોઠારી સ્વામી પોતે લખે છે. પછી તો પોતાનો પ્રસંગ એવો ટાંકે છે કે 74 સાલમાં જ્યારે યોગીજી મહારાજની આજ્ઞાથી એમને PhD શરૂ કરેલી, એ મહાનિબંધ પોતે સ્વામીશ્રીના હયાતીમાં જે પૂર્ણ થયો, યોગી જયંતિ વખતે પોતે ગોંડલ આવે છે અને ત્યાં અક્ષદેવીમાં પોતે પોતાનો મહાન નિબંધ પોતે ધરવાના છે, પ્રમુખ સાહેબના આશીર્વાદ લેવા માટે આવે છે. એ વખતે પ્રમુખ સાહેબ મહારાજ શાસ્ત્રી મહારાજના પ્રસાદના ખંડમાં ઓરડામાં ત્યાં પ્રદક્ષિણા કરવા માટે આવે છે. એ વખતે કોઠારી સ્વામીથી રહેવાતું નથી, પોતે કહે છે કે સ્વામી યોગીજીમાં જ અમને કોલ આપેલો કે તમને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવશું. યોગીજીમાં તો ધામમાં જતા રહ્યા, એ કોણનું શું? એ વખતે પ્રમુખ સાહેબ મહારાજે ત્યાં પલંગ ઉપરથી શાસ્ત્રીમાના પ્રસાદને પલંગમાંથી ગુલાબ લીધું અને કોઠારી સ્વામીના હાથમાં મૂક્યું અને કીધું, એકદમ દ્રઢતાપૂર્વક કીધું કે યોગીજીમાંનો કોલ અમે પૂરો કરશું. એ પ્રસંગ કોઠારી સ્વામી તાકીને કહે છે કે એ બળથી કે અમારું આત્યંતિક કલ્યાણ પ્રમુખ સાહેબ મહારાજ કરશે, એ બળથી આજે સત્સંગમાં સેવા નિષ્ઠાથી સત્સંગ સેવા થઈ શકે છે, ધર્મ નિયમમાં રહીને ભક્તિ કરી શકાય છે, આજે અંતરમાં શાંતિ વર્તે છે. હવે કોણ લખી શકે, કોણ કહી શકે, પ્રતિતિ થઈ ગઈ કે મારું કલ્યાણ કરનારા પ્રમુખ સાહેબ મહારાજ સાક્ષાત છે. એ યોગીજમાંનો કોલ એ પ્રમુખ સાહેબ મહારાજ પૂરો કરશે એમને પ્રતિતિ થઈ. ત્યાગવલ્લભ સ્વામી એ પણ એવું જ લખે છે કે જ્યારે પોતે યોગીજમાંના સંપર્કમાં આવ્યા, પહેલા તો આફ્રિકામાં રહેતા હતા, પ્રમુખ સાહેબ મહારાજનો તો બહુ જ આછો સંપર્ક, આમ યોગીજમાં ત્યાં પરદેશ આવ્યા તો યોગીજીબા સાથે જ ફરવાનું, વેકેશનમાં પણ યોગીજીમાં સાથે ફરવાનું. દીક્ષા લીધી, મુંબઈમાં સેવામાં પણ જોડાયા, પ્રમુખ સાહેબ માન થોડા દિવસ માટે આવી વ્યવહારમાં હોય નીકળી જાય. પ્રમુખ સાહેબના સંપર્ક બહુ જ ઓછા પોતે આવ્યા છે, પણ જયારે તમે પ્રસંગો લખે છે, સમય નથી એના માટે તો, પણ ત્યાં પેલા સાહેબ પાસે લખે છે કે જેમ જેમ પ્રમુખ સાહેબના જીવનમાં નજીક આપણે આવતા ગયા, એવો જ અનુભવ થયો કે જાણે યોગીજીમાં જે સાક્ષાત અમને ફરી મળ્યા છે. છેલ્લે પોતે કેવું કહે છે કે પ્રતીતિ થતા મને અંતરમાં ખૂબ આનંદ વર્તે છે, ખૂબ ખૂબ આનંદ વર્તે છે, અને એટલી બધી તૃપ્તિ થઈ ગઈ છે કે સ્વામીશ્રી મને લાયકાત કરતા, મારા દાખલા કરતા મને ગજા ઉપરાંત આપી દીધું છે, મારે હવે કશી જરૂર નથી પડતી. પ્રમુખ સ્વામી મહારાજમાં જાણે સંપૂર્ણ ભાવ થઈ ગયો હોય એ પોતે મને તૃપ્તિ થઈ ગઈ, આવું કોણ કહે છે? ખૂબ ખૂબ આનંદ વર્તે છે. ત્યાગવલ્લભ સ્વામીની આપણે સ્થિતિ જોઈ છે, પ્રમુખ સ્વામી મહારાજ આનંદ પ્રમાણ આપે છે કોઠારી સ્વામી માટે, ત્યાગુરી સ્વામી 100% સોનું છે, 100% સોનું સોનું સાધુતાની મૂર્તિ, આવા માટે આવા બધા જે પ્રમાણો પ્રમુખ સ્વામી મહારાજ આવા સદગુરુ સંતો માટે આપતા હોય, એ સદગુરુ સંતો પોતે કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજની પ્રાપ્તિથી અમે પૂર્ણ કામ બની ગયા છે. બાલમુકુંદ સ્વામીને પણ પોતે પ્રસંગ કહે છે કે મેં કાનો કાન સાંભળેલું શાસ્ત્રીમાં થકી કે યોગી તે હું ને યુગ તે યોગી. બાલમુકુંદ સ્વામી પોતે કહે છે મેં કાનો કાન શાસ્ત્રીમાં પાસે સાંભળેલું કે યોગીજી મારું સ્વરૂપ છું, યોગીજી શાસ્ત્રીમાં ધામમાં ગયા, યોગીજીમાં જ આવ્યા, હેતપીત કર્યા, એમાં જીવ જોડી દીધો, યોગીજીમાં થકી પણ મેં પ્રમુખ સાહેબનો મહિમા સાંભળેલો. પછી પોતે કહે છે કે યોગી બાપાની જે અમિત દ્રષ્ટિ હતી એવી ને એવી જ અમિત દ્રષ્ટિ મને સ્વામી બાપાની સ્વામી બાપામાં અનુભવાય છે. હવે એમ જ થાય છે કે એમની આજ્ઞામાં રહીને આયુષ્ય પૂરું કરવું છે, એમાં એમને જ અનુસરવું છે, એમાં જ માલ છે. આ મોટા મોટા સદગુરુ સંતો એક એકનો મહિમા આપણે જો કહેવા જાય ને તો પાર પાડે એમ નથી, કોણ કોણ થઈ ગયા એમને જે જીવનના પ્રસંગો બની ગયા એ પહેલાં મહિમા આપણે સમજે, પછી એમનો અવતરણનો આપણે ખરેખર મહિમા સમજાય. એક એક સદગુરુ છે, ડૉક્ટર સ્વામી, ડૉક્ટર સ્વામી કેવા પુરુષ છે! આજથી 50 વર્ષ પહેલાં પોતે MBBS ડૉક્ટર થયા, કેટલા પ્રામાણિક પુરુષ! એ વખતે પણ એ પોતે જ ક્યારેક ક્યારેક બોલી જાય છે, એમની સિરિલિટીનું જીવન, એમના કપડાં પણ એક સરખા, એમનો કોલેજનો જવાનો રસ્તો પણ એક સરખો, ક્યારે એવું ના થાય કે આપણે આમ રસ્તો કુદાવીને આપણે જાય, બસ જે રસ્તે જાઉં ને એ જ રસ્તે જાઉં, એટલા સિમ્પલ માણસ. પણ એમનામાં જે ફિટ થયું કે ફિટ થઈ જ ગયું બરાબર. અને જે પોતે ના પાડતા યોગીજીમાને, યોગીજીમાને કીધું કે હું સાધુ નહીં થાવ, બીજી બધી વાત કરો કે સાધુ તો સાધુ થવાની વાત નહીં મન નહીં કરતા, યોગીજીમાં કે સાધુ થવાની જ વાત તમને કરીશ, પહેલાં તો કે તમે તિલક ચંદન કરો. ડૉક્ટર સ્વામી કે એનાથી શું વિષય છે? કે હું સત્સંગી છું, તમે કહેશો તો હું એક ઉપવાસ વધારે કરીશ પણ તિલક ચંદન નહીં જ કરો. યોગી બાપા કે એક ઉપવાસ ઓછો કરો, તમે તિલક ચંદન કરજો જ તમે. પછી યોગીજીમાં જાકે તર્ક કરે, પોતે મેડિકલના સ્ટુડન્ટ, એકદમ સાયન્ટિફિક માઇન્ડ, કે તિલક ચંદન શું વિશેષ છે, એનાથી થોડો આપણે સત્સંગી વધી જાય છે. યોગીજીમાં કે એવા પ્રશ્ન નહીં પૂછવાના, હું કેમ તમારે કરવાનું, માની લીધું. તાર્કિક બુદ્ધિવાળાએ પણ માની લીધું કે ના, યોગીજીમાં જ કહે છે નિર્દોષ પુરુષ છે, નિસ્વાર્થ પુરુષ છે, માની લીધું, કર્યું, તિલક ચાંદલો કર્યો. ધીમે ધીમે એમને વધારે વધારે આ સત્સંગ નિયમ એમને જોડતા ગયા, જોડતા ગયા, જોડતા ગયા. છેલ્લે મમરે નાખી દીધું, સાધુ થવાનું છે, સાધુની વાત નહીં કરતા મને, હું બીજું બધું કરીશ. પણ યોગીજીમાંની આ એમની નિર્મલ જીવન આગળ પોતે ઝૂકી ગયા, સાધુ થયા. કેવા સાધુ થયા! આજે કૂદી કૂદીને પ્રમુખ સાહેબનો આપણે મહિમા આપણે સંભળાવે છે કેટલી હદ સુધી. એક જૂનો પ્રસંગ, આનંદ સ્વરૂપ સ્વામી જ્ઞાનેશ સ્વામી કહે છે, 82 સાલમાં જયારે જાહેર સભા હતી અમેરિકામાં, જાહેર સભામાં પ્રમુખ સાહેબના અપરંપાર મહિમા કીધો. એ વખતે જાહેર સભા એક હરિભક્તો, એક 92 માણસ ઉભો થાય છે અને તમે કહો છો, એને એમ પ્રશ્ન કહે છે કે તમે કહો છો પ્રમુખ સાહેબ મારા ભગવાન રહે છે, કેવાના કોના આધારે તમે કહો છો? એ વખતે આનંદ સ્વામી પોતે વર્ણન કરે છે કે ડોક્ટર સ્વામી સ્તબ્ધ થઈ ગયા, આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. જાહેરમાં કોઈક ઉભો થાય અને કે પ્રમુખ સાહેબમાં સાક્ષાત ભગવાન, તમે કેવા અનુભવના આધારે કહો છો? એ વખતે ડોક્ટર સ્વામી આંખ મીચીને પ્રાર્થના કરે છે અને પછી જે ફોર્સથી બોલે છે કે હું મારા અનુભવ પ્રમાણે તમને કહું, તમારે જે ભગવાન માનો એ માનો, તમે રામ ભગવાન માનો છો માનો, તમે કૃષ્ણ માનો છો કૃષ્ણ માનો, તમે અંબા માતા માનો છો અંબા માતા માનો, તમારે જે તમારે ઈસુ ખ્રિસ્ત માનો છો એના માનો, તમારે જે ભગવાન માનો એ માનો, પણ તમારા ભગવાન તમે જેને પૂછો કે આજે હું કોના દ્વારા પ્રગટ છું, તમારા ભગવાન જો તમે સાચે દિલથી પ્રાર્થના કરી હશે, તમારા ભગવાન કહેશે કે હું પ્રમુખ સ્વામી મહારાજને પ્રગટ છું. આવી જાહેર સભા પોતે વાત કરી શકે છે, આવા તો કેટલા એમના દ્રષ્ટાંતો છે કે આમ જાહેરમાં જે વાત કરી હોય પોતે મોટા મોટા આચાર્યને કહી દીધું છે, નવા નવા આચાર્ય થયા હોય એમને કીધું હોય કે પ્રમુખ સાહેબની મૂર્તિ આપી છે, પ્રમુખ સાહેબની કંઠી આપી છે, અને કીધું હોય કે તારે આચાર્ય તરીકે ટકવું હોય તો પ્રમુખ સાહેબનું નામ ભજન કરજે. તો ડોક્ટર સ્વામીએ રાષ્ટ્રપતિ સુધી પણ કેવડાવ્યું છે, કે તમારે જો સફળ થવું હોય માતા પિતાને પગે લાગજો અને સ્વામીની માળા તમે કરજો. આવા નિષ્ઠાવાન પુરુષ, એક એક એમના જો આપણે કલાક ના કાઢી શકીએ એવા પુરુષ, આમ કૂદી કૂદી. એકવાર છે ને મહંત સ્વામી ડોક્ટર સ્વામી વિદ્યાનગરમાં ભેગા થઈ ગયા, વિદ્યાનગર છાત્રાલયમાં, અને આમ તો ભેગા ના થયા, ડોક્ટર સ્વામી આવ્યા જતા હતા, મહંત સ્વામી આવ્યા અને ડોક્ટર સ્વામી એવું આમ ઉછળ્યું છે ને બાપાને મહિમા કીધો ને, ડોક્ટર સ્વામીનું પ્રવચન પૂરું થયું અને મહંત સ્વામી આગળ માઇક ગોઠવતો હતો, એ વખતે મહંત સ્વામીએ ડોક્ટર સ્વામીનો ગાત્ર ઊંચું કર્યું, ગાત્ર ઊંચું કર્યું. જયારે ડોક્ટર સ્વામી આ શું કરે છે મહંત સ્વામી, મહંત સ્વામી કીધું પછી માઇકમાં, હું જોઉં છું કે આ ફોર્સ ક્યાંથી આવે છે, આ ડોક્ટર સ્વામી કે નાભીમાંથી બોલે છે, આ સાક્ષાત્કારનો અનુભવ છે. ડોક્ટર સ્વામીના જે બધા અનુભવ છે એ બોલી શકે છે જાહેરમાં, આ મોટા મોટા જન્મદિન ઉત્સવ હોય લાઈવ ટેલિકાસ્ટમાં બધું બોલે. આપણે ના જોયું શિકાગો હિસ્ટનમાં કે પ્રમુખ સ્વામી મારો નાટો મહિમા કોણ ગાઈ શકે, ડોક્ટર સ્વામી ગાઈ શકે. એમને મનાવ્યું છે કે મારું કલ્યાણ પ્રમુખ સ્વામી મારા થકી છે. છેલ્લે આપણે મહંત સ્વામી ઉપર આવ્યો, મહંત સ્વામીના જીવામી નિર્ખારે ચોથું પુસ્તક, ચોથો ભાગ જેને વાંચ્યું એને ખબર પડશે કેવી રીતે જોડાયા છે. મહંત સ્વામી કોણ છે પરિચય આપણી જરૂર છે. એમને પૂર્વાશ્રમ તમે જીવન જો, પોતે જ લખે છે જીવામી નિર્ખારેમાં, એમને પોતે સત્સંગમાં કોઈ એવો રસ નહીં. ઘરેથી તો બધા ચુસ્ત સ્વાસીમારના પ્રભાવમાં જ આવી ગયા હતા સત્સંગી, પણ પોતે જબલપુરમાં ભણતા હતા, આઉટ ઓફ ગુજરાત ક્રિશ્ચિયન સ્કૂલમાં, કોન્વેન્ટ સ્કૂલમાં, ઇંગ્લિશ મીડિયમમાં જ ભણતા હતા, પાદરીઓ નીચે ભણ્યા, એમની અસરમાં સંપૂર્ણ રીતે આવી ગયા હતા. એમના મનમાં તો ભારત માટે કોઈ અસ્મિતા નહીં, હિન્દુત્વ માટે કોઈ અસ્મિતા નહીં, કોઈ ગૌરવ નહીં, મંકી ગોડ ને એલિફન્ટ ગોડ એવી રીતે જાણતા હતા. એના પાદરીઓ થકી એમને ભારતમાંથી કોઈ એમને અસ્મિતા મળી નથી. સાધુ મૂર્તિઓનું પણ ખંડન થાય, શાસ્ત્રોનું ખંડન થાય, સાધુ સંતોની પણ મશ્કરી થાય, એવા પોતે તદ્દન આધુનિક નાસ્તિક માણસ પોતે પોતે જ લખે છે. એમના જીવનમાં એક આનંદ સ્વામી પ્રસંગ કીધેલો, બાઇબલની પરીક્ષામાં મહંત સ્વામીને 100 માંથી 87 આવેલા, ખબર તમને, પહેલો નંબર આવેલો બાઇબલની પરીક્ષામાં. એટલું જ નહીં, એમના પાદરીએ ઓફર કરેલી એક કે તમે પાદરી બની જાઓ, અમારે પ્રચારક બની જાઓ. એ વખતે આજે લગભગ 55 વર્ષની સાલની વાત છે. એમને કીધું તમે પ્રચારક બની જાઓ અમારા ખ્રિસ્તી ધર્મના, તમને મહિનાને 3,000 રૂપિયા પગાર આપશું ને તમારે પોતાની ગાડી આપશું. વિચાર કરો આજથી 50 વર્ષ પહેલાની વાત છે. એમને કીધું કે હું નાસ્તિક છું, મને ધર્મમાં રસ જ નથી. આવા પુરુષ એ યોગી જમાનમાંથી જોડાઈ શકે? એમને બ્રહ્મોપનિષદ મેં એક વાક્ય ટાંક્યું છે, બહુ સામાન્ય વાક્ય છે, કે 51 અને 52 સાલમાં યોગીજમાંના સંપર્કમાં આવ્યા પછી સમજાઈ ગયું કે યોગીજમાં જ બહુ જ મોટા સાધુ છે, ભગવાનના અખંડ ધારક સંત છે અને જીવનની સાર્થકતા એમને રાજી કરવામાં છે. આ દ્રઢ સમજાઈ ગયું. અદ્રઢ સમજાઈ ગયું એટલે પૂરું થઈ ગયું જીવન, આ પુરુષને રાજી કરવાના છે, એ દ્રઢ એક દ્રઢતા થઈ ગઈ, કન્વિક્શન પૂરું. ગઈકાલે વાત ના કરી, ઓટોમેટિક બધું થાય, હવા લેવી પડે પછી વિચારવું પડે. આ દ્રઢતા થઈ ગઈ, યોગીજી મહારાજ ભગવાનના અખંડ ધારક સંત છે, જીવનનું સાર્થક્ય એમને રાજી કરવામાં છે. જે પુરુષ આ યોગીજમાના પ્રેમમાં પાગલ થઈ ગયા હોય, જેના માટે પોતાનું જીવન કુરબાન કરે, એમના થકી જીવ સોંપી દીધો હોય, હૃદયને જીવ સોંપી દીધો હોય, મનાઈ ગયો કે મારું કલ્યાણ આ પુરુષ થકી જ છે, આખી જિંદગી બધું જ આમ ઠોકર મારીને, માતા પિતા પોતાની ભવિષ્યની કારકિર્દી આકાંક્ષા મહત્વાકાંક્ષા બધું જ લાત મારીને યોગીજમાળના એક વચનથી 5-5 ઉપવાસ કરી શકે, આમ ધૂળમાં સૂઈ શકે, કાંકરા વીરી શકે, સંડાસ બધું સાફ કરી શકે, કેટલું જ હેત થઈ ગયું હશે. પોતે જ કહે છે 85 સાલમાં જ્યારે એમને ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો, વિડીયો ઇન્ટરવ્યુ છે, ડોક્યુમેન્ટેડ પ્રૂફ છે, આપણે બધા જોઈ શકીએ છીએ, પૂછવામાં આવ્યું. એમને પોતે કહે છે કે યોગીજમાનમાં પોતે બહુ નિખાલસ પણ કહે છે કે યોગીજમાનમાં તો હેત પ્રેમ થઈ ગયું હતું, કોઈ સમજણ નથી, બસ પ્રેમમાં ને પ્રેમમાં સાધુ થઈ ગયા અને પ્રેમમાં ને પ્રેમમાં વર્ષ વીતી ગયા. એ લાડકોડમાં વિશ્વ વર્ષ વીતી ગયા, ખબર નથી, સમજણ જાજી નથી. પણ જ્યારે યોગીજી મહારાજ સ્વધામ પધાર્યા ત્યારે થયું કે શૂન્યાકાશ, ખલાસ, ખેલ પૂરો. આ મહંત સ્વામીના હાજીમાં આપણે શબ્દ બોલે છે, એના બેઠા શબ્દ છે, શૂન્યાવકાશ, ખલાસ, ખેલ ખતમ. ત્યારે થયું કે હવે આપણું કોણ? પણ પ્રમુખ સાહેબ મહારાજના જીવન જોયું અને ધીમે ધીમે ધીમે જે હેત થતું ગયું, જરાય એવું લાગ્યું નથી કે યોગીજી મહારાજ કરતા ઓછો ભાવ થયો છે અમને. જેમ નિર્ખારે મેં એક પ્રસંગના પછી એક જે એક વાક્ય પોતે ટાંકે છે એ પોતે કહે છે કે પ્રમુખ સ્વામીશ્રીના જીવનમાં અમને બેઠા શબ્દ આપણે જોઈએ તો વધારે મજા આવશે. મહંત સ્વામી પોતે લખે છે કે પ્રમુખ સ્વામી મહારાજમાં મનુષ્ય સ્વામીશ્રીમાં મનુષ્ય ભાવ કોઈ દિવસ આવ્યો જ નથી. કેવું વાક્ય છે!
1: પ્રમુખ સાઈ મહારાજના જીવન સ્વામીશ્રીમાં મનુષ્ય ભાવ કોઈ દિવસ આવ્યો જ નથી. એક ધારી પ્રીતિ ચાલી રહી છે. આ 1951 જયારે શાસ્ત્રીમાં ધામમાં ગયા ત્યાર પછીના પ્રસંગની પછી આ પોતે ટાંકે છે. ત્યાર પછી એક ધારી પ્રીતિ ચાલી આવે છે. 54 વર્ષની પ્રીતિની પછી પોતે બોલે છે. 54 વર્ષની પ્રીતિ પછી પોતે આપણે સમજાવે છે કે આ પુરુષમાં તમે જોડાવાનું છે. પછી પોતે એવું લખે છે કે ભગવાનનું સ્વરૂપ પૃથ્વી ઉપર પ્રગટ છે એવો અનુભવ મને સ્પષ્ટપણે થઈ રહ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજના સમાગમમાં આવ્યા પછી પોતે કહે છે ભગવાનનું સ્વરૂપ પૃથ્વી ઉપર પ્રગટ છે એ અનુભવ મને સ્પષ્ટપણે થઈ રહ્યો છે. પછી પોતે કહે છે કે સાસીમાં આજે પ્રમુખ સ્વામી દર્શન કરતા અંતે તો અતિ આનંદ થાય છે, નતમસ્તક થઈ જવાય છે, ગદગદિત થઈ જવાય છે, મનોમન બોલી જવાય છે કે વાહ સ્વામી વાહ, અમારે સાચે સાચ તમે જીવન પ્રાણ છો. આમના લેખિત શબ્દ છે, બ્રહ્મોપનિષદના બધા માટે વાંચવા માટે ત્યાં હાજર છે. એ કહે છે કે સ્વામી પાસેથી મારે શું જોઈએ છે એ પણ મને ખબર નથી, મને ખબર પડી નથી, પણ એ વસ્તુ મને મળી ગઈ એ પણ મને ખબર પડી નથી. બસ આજે અંતરે પૂર્ણ સંતોષ અને શાંતિ છે. આજે 6 બની વસ્તીમાં કોણ કહી શકે છે મને પૂર્ણ સંતોષ છે, શાંતિ છે? આવા સાક્ષાત ભગવાનની જેમ પૂજા એવા સદગુરુ સંતો છે. એ લોકો કહે છે કે આ પ્રમુખ સ્વામી મહારાજ એ અમારા પણ ભગવાન છે, એ દેવના દેવ એ છે. મહાન સ્વામીએ પોતે નાની વાત વચ્ચે કરી દીધી છે. પોતે કહે છે કે શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ એ પ્રમુખ સ્વામી માટે પ્રમાણ છે. આ પુરુષના વચનના આધારે અને પ્રમુખ સ્વામી મહારાજમાં સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો છે. પોતે કહે છે કે શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજના વચનને આધારે આપણે મનાય છે કે આ પુરુષ એ હકીકતમાં દેવમાં દેવ છે. કેટલાક હવે ખાલી શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજના ટૂંકમાં આપણે વચનો સાંભળી લે આપણે ખરેખર અનુભવ થશે. આપણે આગળ વાત કરી હતી કે લલ્લુ બાદર અને બેચન મંકીનો કે પ્રમાણ લેવાનું ના હોય, આ દેવના પ્રમાણ લેવાના હોય. સદગુરુ સંતો પ્રમાણ લીધા, હવે સાક્ષાત શાસ્ત્રીમાં યોગીજમાંના પ્રમાણ આપણે લઈએ. એ લોકો પોતે આપણા પ્રમુખ સમાની કેવી ઓળખાણ કરે છે? એક જ શાસ્ત્રીમાં આપણે પ્રમાણ લઈએ. આમ તો લેખણી શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસમાં પણ ઘણા બધા પત્રોમાં શાસ્ત્રી મહારાજ પોતે પ્રમુખ સમાના મહિમા કહે છે. પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને વર્ણી કરી પ્રમુખ પદે ત્યારે શાસ્ત્રીમાં શું બોલેલા, જોરદાર શબ્દ છે એમના, કે જેમ સદગુરુ રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને નાની ઉંમરે ગાદી સોંપી હતી તેમ હું પણ આજથી મારી પ્રમુખ તરીકેની જગ્યાએ મારા સ્થાને સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસની નિમણૂક કરું છું. જેમ રામાનંદ સ્વામીએ મહારાજને સોંપી ગાદી એમ હું મારી ગાદી પ્રમુખ સ્વામી મહારાજને સોંપું છું. છેલ્લે કહે છે કે અત્યાર સુધી તમે સૌ જેમ મારી આજ્ઞામાં વર્તા હતા તેમ હવેથી આ સદગુરુ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસની આજ્ઞામાં તમે રહેજો. શાસ્ત્રી મહારાજ પોતાની આખી ગાદી આખું સંપ્રદાયનું જે ધોસરી એ પ્રમુખ સ્વામીને કાંધે મૂકે છે, આપણે સોંપે છે કે જાઓ તમે શાસ્ત્રી પ્રમુખ સ્વામી મહારાજ તમે હાથમાં તમે એમની આજ્ઞામાં તમે રહેજો. યોગીજમાં પણ કેવું કેવું બોલી ગયા છે કે પોતે કેવું બોલે, 64 સાલનો પ્રસંગ છે કે પ્રમુખ સ્વામી મહારાજના શબ્દ જેના કાને પડે તે બધાનું અત્યાધિક કલ્યાણ થશે. જેના નામ કાને પ્રમુખ સ્વામી નામ પડશે એનું અત્યાધિક કલ્યાણ કરવું પડશે. યોગીજમાં કહે છે કે આ સાધુ નાના છે એમ માનવું નહીં, શાસ્ત્રીમાની જગ્યા શાસ્ત્રી મહારાજ ગયા જ નથી, આ પ્રમુખ સ્વામી મહારાજ એનું સાક્ષાત સ્વરૂપ છે. બધે એવું ત્યાંથી બોલી ગયા, એમના દ્વારા મહારાજ મોટા મોટા કાર્ય કરશે, જગતમાં અક્ષરપુરુષોત્તમ બોચાસન સંસ્થાન ડંકો વાગશે. 68ની સાલમાં જયારે પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ ઉજવાય છે, આપણે બધા યાદ છે કે યોગી બાબા એવું બોલી કે આ 700 સાધુ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા થશે. એ જે સંકલ્પો કરે ને યોગી બાબા, એકચુઅલી છેલ્લે શું બોલે છે કે આ સંકલ્પ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા મહારાજ પૂરા કરશે. શબ્દ એવા છે એકચુઅલી, એટલે પ્રમુખ સ્વામી પૂરા કેવી રીતે કરશે, મહારાજ એમનામાં રહીને પૂરા કરશે. યોગી આપણને સમજાવી ગયા કે યોગી જ મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ આપણા માટે સાક્ષાત શાસ્ત્રી મહારાજનું સ્વરૂપ છે, મહારાજનું સ્વરૂપ છે, ભગીજી મહારાજનું સ્વરૂપ છે. એકવાર યોગીજ મહારાજને સવારે ભગીજીમાં દર્શન થયા અને બધી વાતો કરી કે ભગીજીમાં આમ કરતા તેમ કરતા હતા. પછી નાસ્તા વખતે યોગીજી મહારાજે દેવચંદ સ્વામી બોલાવ્યા અને વાત કરી કે તમે ભગીજીમાં દર્શન થયા છે ક્યારે? દેવચંદ સ્વામી કે ના, અમને તો ક્યાં દર્શન થયા. લે ગુરુ, એવું ક્યાંય બોલાય? યોગીજી મહારાજે કીધું કે શાસ્ત્રી મહારાજ તમે પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રી મારું સ્વરૂપ ખરું કે નહીં? કે ખરું ને. અને શાસ્ત્રી મહારાજ ભગીજમાં સ્વરૂપ ખરું કે નહીં? કે ખરું ને. તો એ પ્રમુખ સ્વામી મહારાજ ભગીજમાં આવી ગયા કે નહીં? કે ખરા ને. કે કેમ ના પાડો? કે ના ના પાડી ભરું. કે પ્રમુખ સ્વામી મહારાજ આપણે મળ્યા એટલે ભગીજમાં દર્શન આપણે થઈ ગયા. આવું યોગીજી મહારાજ પોતે ત્યાં દેવચંદ સ્વામીને પણ ત્યાં વાત કરી. યોગીજી મહારાજે કેવી વાત કરી, એક વાત એવું બોલી એક જયારે એમના સભામાં કીર્તન ગવાયું કે નિષ્કામ સ્વામીનું જે કીર્તન છે, ધન્ય ધન્ય એ સંત સુજાન જેનું ઉલટ્યું ઉલટ્યું પલટ્યું આપ એવા સંતે સ્વયં હરી, આખું કીર્તન જેમાં પંક્તિ આવે છે. સંત તે એવા સંત શિરોમણી ક્યાં છે જેને દેહ બુદ્ધિ કરી દૂર,
0: એ પંક્તિ આવે છે યોગીજમાં જ પૂછે છે, એવા સંત શિરોમણી કોણ? બધા સંત કે સ્વામી આપ સંત શિરોમણી. કેવા સંત શિરોમણી? તો આપણા પ્રમુખ સાંઈ મહારાજ છે. આમ કરતા કરતા યોગી બાજે કેટલા બધા આમ પ્રસંગોમાં પણ પ્રમુખ સાંઈનો મહિમા ગાયો છે. છેલ્લે એક આપણે જે પ્રમુખ ઉપનિષદમાં એકદમ આપણે સુસંગત છે, આપણે માતા પિતા કોને ગણીએ છે? પ્રમુખ સાંઈ મહારાજ. યોગીજમાં જ પણ કહી ગયા કે આપણા માટે માતા પિતા સર્વ પ્રમુખ સાંઈ મહારાજ છે. 70 સાલમાં યોગીજી મહારાજ પોતે કહી ગયા હતા કે આ જયારે નિષ્કામ જીવન સ્વામી પુરાશ્રમમાં નામ યોગેન્દ્રભાઈ એમને હાથ સોંપીને પ્રમુખ સાહેબને હાથ સોંપીને પોતે બોલી ગયા કે આજથી તમારા મા બાપ જે કહો તે એ પ્રમુખ સાહેબ મહારાજ છે. એમ યોગીજી મહારાજ તો આપણા બધા માટે એ જીવન સુકાન આપણા માટે સોંપી ગયા છે. આપણા માટે દેવના દેવ એ પ્રમુખ સાહેબ મહારાજ છે. દેવના દેવ કરતા પણ અહીંયા જે બોલ્યા યોગી બાબા સર્વસ્વ છે એ તમેવ સર્વમ કેવી રીતે છે એની વિશેષ વાત આપણે આવતીકાલે કરશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
2: સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે આ સર્વે કામ મૂકીને આવીને નવરા બેસીને વાતો સાંભળીએ છીએ તે એમ સમજવું છે કરોડ કામ કરીએ છીએ તે શું જે જમપુરી 84 ગર્વાસ એ સર્વેને માથે લીટા તાણીએ છે પણ નવરા બેઠા છે એમ ના સમજવું જેવા કેટલી સરસ વાત છે. આપણને આ સર્વે કામ મૂકીને આવીને નવરા બેસીને વાતો સાંભળીએ છીએ તેમ સમજવું જે કરોડ કામ કરીએ છીએ. કરોડ કામ કરીએ છીએ. હવે જો આપણે જમપુરી 84 ગર્ભવાસ એ સર્વેને આપણે વિશ્વાસે કંઈ માની લીધું છે પણ આ બધા જે આપણને વાસ્તવિકતા દેખાય આમ તો ધ્રુજી જવાય કે આ જમપુરી શું છે. જમપુરીમાં નિષ્કાન સ્વામી બધું લખ્યું છે એ બધા જાત જાતના બધા દુઃખ આવે એ લખ્યું છે. તો એ ખાલી સાંભળીએ તો આપણને ત્રાસ છૂટે. તો જે વાસ્તવિકતા જે થઈ રહ્યો હોય એ કામ તો કેટલી ધુજારી છૂટે. આપણે તો ઊભા જ ના રહીએ. અને 84 આપણે માની લી પણ વાસ્તવિકતા 84 શું? એક જન્મ કાઢો એ કેટલું ત્રાસ છે. કોઈ જીવે દેહમાં કેટલા રોગ આવે એટલું બધું થાય. આ સ્વામીએ કહ્યું કે આ દેહ રોગનું ઘર છે એટલે એમાંથી બહાર નીકળાયું જ નથી. પણ જો ખરેખરી આ 84 જે આપણે દેખાય અને ફરવાનું હોય તો 1/84માં પાર આવે એમ નથી. 1/84 એમાં એકલા ઉપર 25 મીળા ચડાઈએ એટલા વર્ષો થાય ત્યારે 1/84 પૂરી થાય. તો એમાંથી આપણને ભગવાને ઉગારી લીધા છે. જમપુરી 84 અને ગર્ભવાસ એ સર્વેને માથે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છે એમ ના સમજવું. ભજન કરે એની વાત છે. ભજન એટલે આ સત્સંગમાં બધા નવરા જ લાગે છે. મા પૂજા કરે, આ કરે, તે કરે, બધી વિધિ વાપરી બધા નવરા જ લાગે છે. આમાં શું? આમાં પાણી ઢોર્યું, આમ કર્યું, તેમ કર્યું. પણ એ સાચા ભાવથી કરીએ તો મહારાજને પહોંચે છે, મહારાજ ભક્તિ તરીકે સ્વીકારે છે. એટલે આ વિચારવા જેવી વાત છે કે આ જમપુરી 84 આપણે વાંચી જઈએ એવું ના ચાલે, બધું વિચાર કરીએ તો થાય કે આપણે બધું કેટલું મોટું કામ કરીએ છીએ, કેટલું મોટું

તેમ વાસના કોઈ રીતે ટળેવી નથી, ગમે અને છે જ, એક જરાક વાસના હોય તો જન્મ ધરવું પડે. તો આપણે તો કેટલી વાસનાઓ, કેટલા ખાણે ખૂણે ખાંચરે બધું ભર્યું છે, તે એમાંથી પાર નથી. પણ આ ગુણાધિરાન સ્વામી મળ્યા, મહારાજ મળ્યા, એનો પ્રતાપ છે. એ કેટલા બળિયા છે. આ બધું જોવા જોતા જઈએ, જે આ માયાના તંત્રમાંથી કોઈ બહાર આવ્યું નથી, કોઈ બહાર, ખાલી મુક્ત છે એ જ બહાર આવ્યા છે. અને બીજા બધા માયિક તંત્રમાં હવે એને સુખ લાગે છે, પણ સ્વામી કહું ઠેઠ પશુમાંથી પ્રકૃતિ પુરુષ સુધી બધા માયામાં ફસાયેલા છે. હવે એને સુખ લાગે છે, પણ સ્વામીની દ્રષ્ટિ, મારાની દ્રષ્ટિએ અતિ નરક જેવું લાગે છે. એટલે આપણે આ કલ્પના કરી બહુ મોટી વાત છે, અને કલ્પના કરી જ પડશે, કેમ કે મારા સ્વામી મળ્યા છે. એ ખાલી ખાલી નથી, આમથી કલ્પના નથી. અને કંઈ તુક્કા નથી, વાતો નથી, આ ખરેખરી વાસ્તવિકતા છે. મારા સ્વામી મળ્યા છે એ કેટલી મોટી વાત છે. અમને મહારાજ સ્વામી સામેથી જોવા જઈએ, આનંદ મુક્તો ભેગા થાય તો એ ગુણાતન સ્વામીને બરાબર ના થાય. અનંત મુક્તો એટલે બધા જેટલા મુક્તો છે, બધા અત્યાર સુધી જેટલા મુક્તો થયા છે, એ બધાની સામર્થ્ય ભેગી કરીએ તો સ્વામી તુલે ના થાય. અને સ્વામી કહું કે અનંત અનંત ગુણાતીતાન સ્વામી જેવા હોય તો મહારાજને તુલે ના આવે. તો મહારાજ ક્યાં છે, કેટલી મોટી વાત છે. હવે એ મળ્યા છે આપણને, એટલે કલ્પના નથી, ઘોળા દોડાવવાની વાત નથી, એ વાસ્તવિકતા છે. એટલે એ પ્રમાણે આપણે વર્તન થવું જોઈએ. એટલે આપણે તો હાવ ઢીલા પોચા પોદરા જેવા બધું વર્તન કરીએ છીએ, પણ એટલે ખાલી આ પ્રાપ્તિનો વિચાર કરીને તો ખાલી વિચાર કરીએ તો એ કામ કરવા ટળી જાય. એવો આ પ્રાપ્તિનો વિચાર છે. કેવા પુરુષ મળ્યા છે, કેવા મહારાજ મળ્યા છે, કેવા સ્વામી મળ્યા છે, ને વાસના ટળી નાખી એવા છે. અને ટૂંકમાં એવા પુરુષ મળ્યા છે, એવી પ્રાપ્તિ થઈ છે, જેને આપણે બચ્ચો કા ખેલ મત સમજના. દેખાય છે બધું એવું, જો આ બાળકો આવે સ્ટેજ ઉપર ડાન્સ કરે, નૃત્ય કરે, પણ એ નાટક ચેટકવાળા નથી. એ બધા નિયમ ધર્મ પાળે છે, નિયમ ધારણ કર્યા છે, એવા બધા મુક્તો છે. તે એટલે દેખાય એવું કે આ નાટક છે, આ બચ્ચો કા ખેલ છે, પણ એવું નથી. સત્સંગમાં આવ્યો, સત્સંગ ટચમાં આવ્યું, તે બધું બદલી જાય, એ મુક્તની કોટીમાં મૂકાઈ જાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મોટા શહેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આદિક જીવને બગાડવાના હેતુ છે, માટે સમજી રાખવું. એટલે આ તો કામ તો લેવું પડે, કામ કાજ કરવું પડે, બધું હરવું ફરવું, પણ તોય મારે સમજી રાખવું. આ વાત સમજી રાખે

dan sevan talwar ni dhar upar se mota shaynu sevan tatha adhikar tatha dhan no prasang e adhik jivne bagala na hetu che mate samji rakho jo pramukh sai maharaj kothari maharaj mate kahu che certified certificate apel che કે શહેર મોટા શહેરનું સેવન મુંબઈ જેવા શહેરનું સેવન અને અધિકાર અને અધિક સર્વના ઉપરી અધિકાર તથા ધનનો પ્રસંગ બધું હતું પણ એ નિર્લેપ રહ્યા એક ધારા જીવન અને કોઈ બાર દ્રષ્ટિ જ કરી નથી અમને સડક ઉપર જે માયાનો પ્રસંગ હોય એ દ્રષ્ટિ જ કઈ નથી તો જે એવા બળિયા છે અને એવા આદર્શ છે એમને જોઈને પણ આપણે ઘણી પ્રેરણા મળે એવું છે પણ આપણે મારા સ્વાઈ મળ્યા છે એના સામે દ્રષ્ટિ રાખવાની છે નિરંતર મંદિરનું કામ કર્યા કરે તો પણ જ્ઞાન વૃદ્ધિ પામે નહીં અને જ્ઞાન તો સાધુ સમાગમથી જ થાય જેવા નિરંતર મંદિરનું કામ એટલે બધી સેવા કરે દોડધામ કરે બધું જ દેહ બધું કરે પણ સ્વામીએ કહ્યું કે નિરંતર મંદિરનું કામ કરે તો પણ જ્ઞાન વૃદ્ધિ પામે નહીં જ્ઞાનનું ખાતું જુદું છે એ સમજણ એવી અંતરમાં દ્રઢ થઈ જાય કે આવો છે મહારાજ મહારાજ છે સ્વામી સ્વામી જ છે અને એવી દ્રઢતા હોય પછી તોય એ આપણે ખાલી પ્રસંગે પ્રસંગે યાદ આવે પણ અખંડ યાદ આવે અખંડ યાદ આવે તો જ મારે કહ્યું કે આપણે માયાથી નિર્લેપ રહેવાય નહીં તો ઝડપી જાય નિરંતર મંદિરનું કામ કર્યા કરે તો પણ જ્ઞાન વૃદ્ધિ પામે નહીં ને જ્ઞાન તો સાધુ સમાગમથી જ થાય સાધુ સમાગમ બધા આવી ગયા એકાંતિક ભક્તો આવી ગયા જે આપણને અમે જ્ઞાન કરાય જે મહિમાની વાતો કરે અને સ્વામી મહારાજનું મહિમા વધારે એ એની વાત છે એવા જન હોય તો આપણે આપણા સત્સંગમાં 1-to-1 સત્સંગ થયો છે અને એને લીધે બધું બાકી એ મોટા પ્રસંગ હોય મોટો એમાંથી 4-5 જણને સમાજ થાય અને એ સમાજ એ તો બેઠા હોય ને ઉઠી જાય કંઈ લેવા દેવાની વાતો થઈ હોય તે એને કાંઈ સ્પર્શે નહીં પણ 1-to-1 જે આપણે એકબીજાને વાત કરીએ મહિમાની વાતો કરીએ સાધુને એનાથી આ સમાગમ થયો છે અને એનાથી સત્સંગ વૃદ્ધિ પામ્યું છે સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે શાસ્ત્રમાં ભારે ભારે પ્રાયશ્ચિત કયા છે તે સર્વે આવા સાધુના સમાગમને દર્શન કરી નિવૃત્ત થઈ જાય છે એવા દર્શન છે એ કેટલી મોટી વાત છે આપણે આ બધું સાવ બાળકની રમત જ લઈએ છીએ હવે પણ આ સાધુ શાસ્ત્રીમાં યોગી પ્રમુખ સ્વામી મહારાજ એમના દર્શન આ ફળ થાય છે શાસ્ત્રમાં ભારે ભારે પ્રશ્ન કહે છે કે સર્વે આવા સાધુના સમાગમને દર્શને કંઈ નિવૃત્ત થઈ જાય છે એવું આ દર્શન છે સદાન સ્વામી મહારાજની જય

श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं निवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा श्री स्वामीनारायण भगवान निजय अक्षर पुरुषोत्तम महाराज निजय गुणातीतान स्वामी महाराज निजय भगवत जी महाराज निजय शास्त्री जी महाराज निजय योगी जी महाराज निजय प्रमुख स्वामी महाराज निजय वशनावत मध्यनु तीर्मु तेजनु स्वामीनारायण हरि संवत्सर 878 ना श्रावण बुधी अमावस्या दिवस स्वामी श्री सहजानंद जी महाराज श्री गौरा मध्ये दादा खचना दरबार मां श्री वासुदेव नारायण मंदिरी ओसरी चाकड़ा पर विराजमान हता ने धौरो केस पहरो तो तथा धौरी चादर ओढ़ी हती ने मस्तक पर श्वेत पाग बांधी हती ने पोताना मुखारणि आगर मुनि तथा देश देशनारी भक्ति सभा भरीने बैठी हती जावी ते बधु धोरू छे। पछी श्रीजी महाराज पोताना बे भुज ऊंचा उपाड़ने सर्वे छाना राख्या पछी पोताना मुखारणी आगळ स्तुति कहीने बैठा होय जे संते प्रत्ये श्रीजी महाराज बोलता हुआ जे हे संतो मोटेरा मोटेरा हो मोटेरा मोटेरा हो अने वातमां समजता हो ते आगर बेसो एम के बीजी बधी वातमां आगर बेसे जमवानुं बीजुं तो आमां गमे त्यां गोठवाई जाय कथामां कोने सांभळवी छे तकलीफ आ छे મહારાજ કઈ આવો એક ખૂણામાં બધાઈ જાઓ મોટેરા મોટેરા મેં વાતમાં સમજતા એકદમ આગળ આવો 525 જણ નીકળ્યા હે સંતો જો વ્યવસ્થા બહુ ઓછું આવે આવી રીતે હે સંતો મહારાજ એમ સંબોધન કરે આવું નથી આવતું હે સંતો કેટલા રાજી છે આમ પોતાના વાલા દીકરાઓ છે એ રીતે સંબોધે છે અને પોતાના માના હે અતિ મુદ્દાની વાત કરી છે પણ કેટલા 22 વર્ષ પછી 8 જ વર્ષ બાકી છે 22 વર્ષ પછી આ વાત કરે છે હે સંતો પોતાના વાલા છે બધી વાત સાચી પણ તો આત્મા ચાંચ તૂટી આવી છે નિષ્ઠાની વાત છે ને એમાં તો પ્રમુખ સાહેબ પોતાની વાત કરે બધાને ચક્કર ફરી જાય હા સ્વામી આપણો લાભ લેવા લાગ્યા છે આપણે સ્વામી વિશ્વાસ આવે એટલે સ્વામી પોતાને મોટા ભગવાન થવું છે અંદર ખાને કઈ કેવું પેલી ગંદકી છે ને એ તમને આ નાસ્તિક ભાવ લઈ દે આપણે જ બ્રેક મારીએ છીએ સ્વામીને એક બાજુ કઈ સાંઈ આપનું સ્વરૂપ ઓળખાવજો અને એક બાજુ બોલતા નહીં સાંઈ બોલવા બોલું સાંઈ તો બોલવું છે પણ આપણે બોલાવી દેતા નથી આ ઉપરથી નહીં અંદર ખાય કઈ ના જ છે પોતાના વખાણ પોતાના મુખે નહીં કરવાનું એ કલમ લગાડે અહીંયા હોય પોતાને નાગળ દઈ અને મહારાજની કલમ લગાડે પોતાનો વકીલ ઓલો બનાવે મહારાજની કલમને વકીલ બનાવે પોતાનું પેલું અણસમજણને દ્રઢ કરવા માટે હજુ કેટલે ક્યાં સુધી છે બધું
જે મોટેરા મોટા હો વાતમાં સમજતા હો તે આગળ બેસો ને આ એક વાત કરું છું તે સરસ ચિત દઈને સાંભળજો. બધા ચિત દઈને સાંભળવા માટે બેઠા છે, છતાંય મહારાજ કહે છે ચિત ક્યાંથી રહે? જ્યાં એ શંકા ત્યાં ચિત રહી જ ના શકે. વેગે વહેતા વારીમાં પ્રતિબિંબના ભાષે ડગ મગે દિલ જ્યાં લગી નવ ભ્રમ પ્રકાશે રહે. શંકા હોય આ સ્વામી કેમ આમ કરે છે, કેમ પક્ષપાત કરે, કેમ આમ કરે, એને કચરતા શું વાત કરે છે અહીં. મહારાજને આ સાફ કરવાનું છે. પછી આવે તો સાફ કહીને આગળ વાત ચલાવી છે મહારાજને. ક્યાં સુધી 22 વર્ષ થયા મારે ટૂંકમાં જલ્દી પતાવે છે. આ શરીર સંતોતા હરિભક્ત છો તેમજ અને આજે મારે વાત કરવી તે કંઈ દંભે કંઈ નથી કરવી, માને કંઈ નથી કરી, તો પોતાનો મોટો વધારો સૌ નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ શરીર સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાય તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. મારે બીજું કોઈ સ્વાર્થ નથી, તમને સમજે તો આ જીવનું અતિ રૂડું થાય છે એટલા માટે કરું છું. બાકી મારે માન વધારવું નથી, દંભે કે નથી કાંઈ, મારે કોઈ અનુકૂળ બ્રહ્માંડનો બધા મને હાથ જોડે તમે હું માન આપવાના હતા. અત્યારે અમેરિકન પ્રેસિડેન્ટ 2 લીટી લખે આપણા અબ્દુલ કલામ સાહેબ ઉપર, એમનો જન્મદિવસ હોય ને એ 2 લીટી લખે હેપી બર્થડે બસ. પછી તમારા કરોડજન લખે તો એને કંઈ અડે નહીં, બધા તમે લખો હેપી બર્થડે, કચરા પેટીમાં જાય, પહોંચે જ નહીં. ઓલા નીચે પીએ છે ને એ જ કાઢી નાખે. ત્યાંની 2 લીટી અને બસ છે. એમ મહારાજ મોટા દેવાદી દેવો બધા હાથ જોડી ઊભા છે, તમે શું માન આપો ના આપો, તમારે માન શું? તે કીડીઓ જતી હોય, 1 લાખ કીડીઓ જતી હોય, તે તો અપમાન કરે સન્માન, તમને પ્રશ્ન થાય? એક કીડી બોલે કે મૂરખ છો, બીજી કીડી બોલે કે ના તમે તો બહુ મોટા છો, જા જા હવે, કોણ પૂછે છે? એક વેલે ડોલની એક છાલકમાં બધી કીડીઓ ધોવાઈ જાય ગટર ભેગી, શું એમનું માન ને એ બધું, શું તમે માન આપવાનું, એ શું પડી છે? તો જો કે ચોખ્ખું કરવું પડે છે, કેટલું બધું કે મોટા મોટા ધ્રુજે છે. આમ ભગવાન આગળ રખે કંઈ ભૂલ થઈ જાય તો એના આપણે એમને ધ્રુજાવીએ છીએ. આ બોલવું પડે તો ભારત ધ્રુજ્યા કે નહીં, આવું બોલવું પડે. મારે વાત કરી તો કઈ દંભે કઈ નથી કરવી, તો માને કઈ નથી કરી, તો પોતાનો મોટો વધારો શું નથી કરી, એ તો એમ જાણી છે. આ સર્વે સંત તથા હરિભક્ત છે માંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય. આપણે સત્સંગમાં આવીએ છીએ પ્રમુખ સ્વામી માટે આ બધું ધારવાનું છે. આપણે આજે છે ને શું છે, હા પ્રમુખ વર્ણી દિન છે, આટલું બેસી જાય ને બધું આવી ગયું. અત્યંત નિર્દોષ ભાવમાં ગમે એમ બોલે, વધારે શું? આપણે જ્યારે ટોકે ને ત્યારે પ્રશ્ન થાય. તમને એક શબ્દ કે કેમ દેખાતા નથી, આટલું જ કે ને કેટલું ખોટું લાગી જાય, શું તમે કરો છો? એટલે એમની બાબતમાં પણ ગમે એમ બોલે કે નથી બોલવાના. જો પ્રેમાન સહી કીર્તન ગાયું કે ઘટે એમ કહેજો, મને ટોકવું ઘટે તો ટોકજો, બધું કરજો, ના જોવું ન્યાય અન્યાય. દેખાય છે અસલીમાં ન્યાય ને છે જ નહીં, પણ દેખાય એવું. એકને સ્વામી બોલાવે તમને એ લાગે કે આ તું છે અહીંયા, નથી એવું બધું.
એમની જગ્યાએ તમે આવો ને તો જ ખબર પડે, ભક્તિ નહીં ખબર પડે આ બધી. સ્વામીના સ્થાને આવો ને પછી ખબર પડે સ્વામી કેમ આમ કરે છે, ત્યાંથી નહીં ખબર પડે તમને બધું છે. મુંબઈમાં એલમ્બિક કંપની આપણા કેશવચંદ્ર મીન એમને એમની એક બ્રાન્ચમાં લઈ ગયા પધરામણી કરા. ત્યાં ઓલા મેનેજર હતા કે સાહેબ 15 રૂપિયા પગાર બધાને વધારી દો ને, શું તમને જાય છે 15 રૂપિયામાં, જોઈશું કે એમ કહીને પછી અમે સાથે આવતા કારમાં. મને એમ લાગ્યું કે સાહેબ 15 રૂપિયા બચારા બધા અત્યારે મોંઘવાઈ છે, કે સ્વામી 4 બ્રાન્ચો છે, 15 વધારે ને મહિનાના 7 લાખ થાય વધારાના. ટીપે ટીપે સમુદ્ર ભરાય દેખાતું નથી, 7 લાખ એટલે વર્ષના કેટલા થયા, મહિનાના 7 84 લાખ રૂપિયા 15 વધારાનું. જો એ કઈ દ્રષ્ટિએ જુએ. ઓલો મેનેજરને 15 હું થાય સાહેબ વધારી દો ને. કેશવને અમીનની જગ્યા એ જ મેનેજર આવે ને ત્યારે ખબર પડે 15 રૂપિયા કેમ વધારાય છે. તો જે આવું છે બધું, એટલે મહારાજ સ્વામીની જગ્યાએ તમે હો ને પછી જે કહેવાનું કહો ત્યારે ખબર પડે કેમ આમ સ્વામી કહે છે ને કેમ આમ કહે છે. આપણને ઘણી સ્વામી આને કેમ કહેતા નથી, કેમ કહેતા નથી એવું મનમાં થયા કરે. એને એને સાચવાના છે, એને કે કાઢી મૂકવાના છે, બધાને નાનામાં નાના બધાને સાચવાના હોય તો એ સચવાય ને છતાંય કહેવાનું હોય એ રીતે કહેવું પડે. એને નુકસાન થાય ને ઘર ભેગું થાય એ રીતે કહેવાનું ના હોય, આપણે એ રીતે રાખે કે સાહેબને કહો તમે, એ ઘર ભેગું ગમે થાય તમે કહો બસ. એ સ્વામી નહીં કરે, બધા એના છે, તમે છો એમ એ તમારો એમ એમનો ભલે થોડોક તોફાની છે પણ એમનો જ છે ને. એ બધું એક બાપના 5 દીકરા હોય, 2 તોફાન કરતા હોય, હરખા ચાલતા હોય, કાઢી મૂકે છે. તો એવું છે, એટલે ભગવાન અત્યારે પ્રમુખ વર્ણિ દિન છે માં અત્યંત નિર્દોષ બુદ્ધિ થાય આપણને, દીવ ભાવ રહે એ આપણે કરો. તો રોજ પ્રમુખ વર્ણિ દિન છે આપણા માટે, રોજ બાપાની જયંતિ છે, આ જયંતિ ઉજવીને કરવાનું તો આ છે. આપણે ખાલી બહારથી આમ જરા હયા ચલ્યા આમ કુદાકૂદ કરી એ વર્ણિ નથી, આવું અંદર સ્થિરતા આવે એમને વિશે જે મહિમા છે એની સ્થિરતા થાય. આજે આપણું મહિમા છે પણ હળવડ, ઘડીકમાં મહિમા સમજાય ઘડીકમાં ડાઉન થઈ જાય, એક ધારા સ્થિર આમ ચાલ્યું એમ ચડતો ને ચડતો રંગ એ કરવાનું છે. તો જેના માટે મહારાજ સંતોને કહે છે એકાગ્ર થવા માટે મહારાજ પહેલાં એમની ભ્રાંતિ તોડે છે. હવે અંદર હગડડગડ છે ને ત્યાં જ હલે છે, નિશ્ચયમાં જ હલે છે, પછી સ્થિરતા ક્યાંથી આવે. અહીંયા જરા ખલે ને ત્યાં જો ઓલી પતંગ હોય છે ને જરા ખલે ત્યાં કેટલી હલે છે, આટલી હલે, અહીં થોડુંક તો આટલું બધું હલે. એટલે આ નિશ્ચયમાં જરા ખલે ને તો આખા બધામાં હલે. કહ્યું મોટા પુરુષ જ્યારે મળે ત્યારે સૌ સૌના ધર્મ પડે, મળે એટલે શું ઓળખાય. એમ તો બધાને મળ્યા છે, પ્રમુખ સાહેબ એરપોર્ટ ઊભા રહે અમેરિકાને, 1000 લાખો માણસ જોતા હોય એ મળ્યા ના કહેવાય, મળ્યા આ રીતે. એમના વિશે આપણને મોક્ષ ગુરુપ્રાણ ભાવના થાય, મોક્ષ દાતા એવું મનાય એ મળ્યા કહેવાય. તો એવા મળે તારે સૌ સૌના ધર્મ પડે, તો નિયમ નિશ્ચય સેવા બધામાં બરકત આવે. તો ઓલામાં જરા ગડબડ હોય ને, નિશ્ચય ડગમગાટ હોય ને, પછી ત્યાં ગમેલી સેવા કરો ને તમે મજા નહીં આવે. હા, તમે માન મળશે, કોઈ વખાણશે, ઓહો છે, પણ તમને અંતરમાં સુખ નહીં, એમને છે મનુષભાવ રહેશે. જે અસલી કામ કરવું એ નહીં થાય, બધું બહારનું બધું માળખું બંધાય છે, અંદર પ્રાણ આવતા જ નથી.
નિશ્ચય છે, પ્રાણ છે. હા, ભાઈ પાંચ મારા ઓછી બધું ફરે જુદી વાત, નિશ્ચય દ્રઢ થવું જોઈએ. એ જો થયું ને એ સાધના પૂરી. નિશ્ચય એ જ એકાંતિકપણું છે, કહી દીધું એટલે એના ઉપર જવાનું છે. એના માટે કોઈ પણ હિસાબે ગમે એમ, એટલે પહેલાં તો મનને એમ બાંધી દેવું તમારે. કાંઈ પણ સ્વાઈન વિશે મનુષ્ય ભાવ આવે ને, મનને કહી દેવું કે તારી જાતની કોઈ ગડબડ ના કરીશ તું, અમે છાનો રહે. મનને એમ ઠપ કરી દેવાનું, કારણ કે આમાં આપણે સમજ પડી છે જ નહીં આ વાત. આપણે એક જ દ્રષ્ટિકોણથી જોતા હોઈએ અને સમગ્ર દ્રષ્ટિકોણથી જોતા હોય, હવે ક્યાંથી તો પડે. કોઈ બહુ ધર્મવાળો હોય, સ્વામી કોઈ અધર્મી હોય, અધર્મ પણ કંઈ નીકળ્યો હોય અને સ્વામી એને માફ કરતા હોય, તો ધર્મવાળો હોય ને એને ખટકે આમ, સ્વામી કેમ કહેતા નથી, આવું ચલાવી લેવાય આમ તેમ જો. પણ પછી એને નિર્દોષ બુદ્ધિ નથી, એને અવગુણ લેતો હોય બધાને. મારે છેલ્લાના જ્ઞાન ચોખ્ખી ખગડાઈ નાખે. મારે કે ધર્મ નિયમ પાળવા અતિ આકરો હોય પણ અવગુણ લેતો હોય, અને બીજો ધર્મ નિયમ સામાન્ય છે, નથી એવું નથી કહેતા, જો સામાન્ય હે એને બહુ ખખા નથી, પણ બીજાનો અવગુણ લેતો નથી, તો બેમાં કોનો સમાગમ કરો, મહારાજ પૂછે છે. શું સમજ પડી? સમજવા જેવી વાત છે આ, આપણે બધા સમજવા જેવી વાત છે. એક ધર્મનીમાં અતિ આકરો છે પણ બીજાનો અવગુણ લે છે, અને બીજો છે સામાન્ય છે ધર્મ નિયમ પણ બીજાનો અવગુણ લેતો નથી, તો મહારાજ કે બેમાંથી કોની સોબત કરવી? જો મોટો નથી પૂછતા, સોબત કરવાની વાત છે. તો પરમ ચૈતન્ય સ્વામી બોલ્યા છે કે જે ધર્મ નિયમમાં સામાન્ય છે પણ અવગુણ નથી લેતો, એનો અતિશય પ્રીતિ કહીને સોબત કરવી. જો શબ્દો કેવા રહે છે, સોબત નહીં, પ્રીતિ કહી નહીં, અતિશય પ્રીતિ કહીને સોબત કરવી. મારે કંઈ યથાર્થ ઉત્તર થયો? જો તા બધું છે, આ બધું બધે એંગલથી જોવાનું છે. આપણે એક જ એંગલથી પકડી રાખીએ, કોઈ વૈરાગ હોય નિયમ પાડતો હોય એટલે આપણે એના માટે રૂ છે, બીજાનો અવગુણ આવે આપે એવું છે બધું. એના વિશે વિશેષ ભાવ થવો જોઈએ, પણ એને વિશે ભાવ થઈને બીજાનો અવગુણ આવે તો ઊંધો રસ્તો થયો. આપણે તો આવું થાય છે, કોઈનો બહુ ગુણ આવી જાય ને તો બીજાનો અવગુણ આવે જ. તમને બધાનો ગુણ હોવો જોઈએ ને ઓલાનો વિશેષ ગુણ હોવો જોઈએ, તો ઊંધું થાય છે આપણને. કોઈનો ગુણ દેખાયો બીજામાં એક ગુણ ના દેખે તો એનો અવગુણ આવે તમને. હવે આની શું સમાગમ કરવાનું? ઊંધું મારે ભૂસું અંદર ભેરવી દે તમને. એટલે અહીં સત્સંગની અંદર તો જેને અવગુણ આવે એનો સમાગમ કરો. પહેલામાં પહેલું મારી કલમ કહી, જ્યારે અવગુણ લેતો એનો સમાગમ કરાય જ નહીં, કરાય જ નહીં. એ બધું નખોદકાર છે બધું. પહેલામાં પહેલાં કહી, એટલે આપણે તો અવગુણ લેવા નથી, પણ કોઈ બીજો લેતો હોય તો એનું સોબત ના કરી, એનો ગુણ લેવો, એના જે ગુણ હોય એનામાં સારું છે, પણ સોબત ઝેર છે બધું, ઉતરી જાય. એટલે મહારાજ પહેલાં અહીંયા જ વાત કરે છે, બીજાને ક્યાં મારો જ અવગુણ આવે છે. જો મનમાં છે મારા દંભે કહીને વાત કરે છે, માને કરે, માન વધારવા માટે કરે છે, અવગુણ આવે કે નહીં, ક્યાં પછી આગળ ભગવાનનો. આ તો અહીંયા છે ને 220 વોટ લાગે તમને, અને ગ્રીડના થાંભલા વાયરને અડો તો 25,000 વોલ્ટેજ છે, ઉડી જ જાય. અહીંયા તો થાય જ નહીં તમારે, ત્યાં તો બિલકુલ નહીં. આ છે ને દેખાય, પણ આ કરોડો સ્તપ કહે એના કરતાં અવગુણ ના મોટી વાત છે. કરોડો સ્તપ કરી શકાય પણ કોઈનો અવગુણ ના આવે ને, સાધના જબરજસ્ત છે. કામ એમ કહે અંદર હું બેઠો બેઠો ગડબડ કર્યા જ કરે. સ્વામી કે 100-100 યુક્તિ કહીને વિષય ભોગવે છે, એમ 100-100 યુક્તિ કહીને અવગુણ લે જ છે.
ગમે એમ સાબિત કરી આપે, ન્યાય આપી જ દે કે મેં અવગુણ લીધું બરાબર જ છે. અહીંયા ત્યાં બધું ડાઉન થઈ જાય, બધું આપણે બધી સાધના ઝીરો ઉપર આવી જાય એકદમ. વર્ષે પૂરું નહીં થાય. આ એક એક શબ્દની અંદર શાસ્ત્રો ભર્યા છે. શું થાય, જેટલું ત્યાં ખોલો એટલું નીકળતું જાય એવું છે. આ બધું ભંડાર છે, ભંડાર અંદર. માસ્ટર કી બધી અને આ સરસ તે સારું કરી છે. અને આ જે વાત છે તે મારી ડિટેલ છે, મારા અનુભવ કરીને સિદ્ધ કરી છે અને શરીર શાસ્ત્ર મળતી આવે છે. કયું દ્રષ્ટાંત આપ્યું તું? હા, એરોપ્લેનનું. પછી બીજું એટલે બે કુસ્તી કરતા. હા, ખાટી છાશ. અને તે વાત સભામાં કર્યા જેવી નથી, પણ સભામાં કરીએ છીએ. કેટલી બધી બ્રેક મારી છે, બધી હેન્ડ બ્રેક, લેગ બ્રેક, એર બ્રેક, ઓલી વેક્યુમ બ્રેક, બધી બ્રેકો છે. આગળ ગાડી જાય કેવી રીતે, એક ઇંચ કાંથી આગળ ખસે, આટલી બધી બ્રેકો છે બધી. કઈ રીતે આગળ લેવું, સભામાં કર્યા જેવી નથી. મોટી બ્રેક, વેક્યુમ બ્રેક લાગે, બધું ફેંસલો પૂરો. તો માં ચલાવે છે, એક ઇંચ ખસેડે છે ગાડી આગળ, બ્રેક હોવા છતાંય. આ સંસારને છે જે અતિરૂઢો શબ્દ છે, તથા અતિરૂઢો સ્પર્શ, તથા અતિરૂઢો ગંધ, તથા અતિરૂઢો રસ, તથા અતિરૂઢ રૂપ જે પંચ છે, તેમાં મારા મનને બાંધવાની ઈચ્છું તો પણ નથી બંધાતું. એમાં અતિશય ઉદાસ રહે છે. હવે મહારાજ કે ના, નિષ્કવાણ સાહેબ બોલે તો બરાબર છે. નિષ્કવાણ છે, વૈરાગ એવો હતો ને જોરદાર તોડી નાખે. મા તો શિખંડપુરી બધું આરોગતા હતા, છતાં આ વાત કરે છે. કોને મનાયા, દમ લાગે છે કે નહીં? ઉપર મા કહે છે વાત સાચી છે, તો આમ દમ લાગશે. આમ વાત તો આમ કરે છે ને, વાત આમ તો આમ ચાલે છે, લાગે કે નહીં? નિષ્કવાણ સાહેબ આ વાત બોલે ને કે અતિશય રૂડા શબ્દ, અતિ રૂઢ, તો એમાં મને મન ઉદાસ હોય તો હજુ સમજી શકાય. મારા થાર જમે શિખંડપુરી મહારાજ કહે છે મને અતિશય ઉદાસ મન રહે છે, તો જાય છે ક્યાંથી અંદર? જો એટલે જ મહારાજ કહે છે, મહારાજ જમે છે એટલે જ આ વાત કરે છે. જમતા ના તો વાત ના કરત, તો શંકાનો પ્રશ્ન જ ના થત ને. શંકા જાય જ એમ, એટલે મહારાજ વાત કરે છે. અને જે સારા પંચ છે તથા નરસા પંચ છે, તે બે સમ વર્તે છે. અને રાજા તથા રંગ તે પણ સમ વર્તે છે. અને ત્રિલોકીનું રાજ કરવું તથા ઠીકરું લઈને માગી ખવું તે પણ સમ વર્તે છે. અને હાથીને હોદ્દે બેસવું તથા પગપાળા ચાલુ તે પણ સમ વર્તે છે. ગણ્યા નહીં, મહેમાનને ત્યાં જતા ગયા અથવા કોઈ એને રાજી રાખે તો ના ગમતું તો નથી ખાતા. બોલો, તમારે જ કરવું પડે, નથી એમ કરતા. તો આ મોટા પુષ્કરમાં શું નવાઈ, એ રાજી રાખવા માટે બધું કરતા હોય, છતાંય તો યોગી આપે છે ને આઈસ્ક્રીમ આવે ને ઠંડી ચીડી જાય, હજી તો અડ્યા જ ના હોય. હા, શરદી થઈ જાય, આવું થાય. પણ તો એ શું કે આવું આઈસ્ક્રીમ હોલ હિન્દુસ્તાનમાં કોઈ ના બનાવે. એટલે દહીંના વાડકા રાજકોટ આપે નાનભાઈ શેઠને, ત્યાં એક એક વાડકામાં જુદું ઠરેલું હોય દહીં બધું. એ તો સરસ, એટલું ટોપ હોય ને.
યુવિયા ખાધા વિના કે હોલ હિન્દુસ્તાન આવું દઈ ના મળે. ઓલા બચ્ચા ઓલા ઓલો છે ને ઓલા શબ્દમાં જ ઘૂંચવે, એવું જુએ જ નહીં. સ્વામી અડ્યા ખાધું કે નહીં જુએ, ઓલામાં ખુશ થઈએ કહો બાપાને ગમું. ફરી વાર બરાબર બનાવે, બાપા લેતા ના તો ઓલાના મનમાં થઈ જાય. તો જો ભગવાન જો આગળ આવશે જ વાત. અને કોઈ ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂર નાખે બે સમ વર્તે છે. થાય આપણને મુશ્કેલ છે, એમને છે આ દેખાતું નથી, એવા કોઈ પ્રસંગો બન્યા નથી, આપણને ક્યાંથી માપ નીકળે? તે કોઈ વસ્તુ કંઈક આ ઘડિયાળ છે, ફાયર પ્રૂફ છે, પણ આગ લાગે ત્યારે ખબર પડે ને, એ પહેલાં ક્યાંથી ખબર પડે ફાયર પ્રૂફ છે કે નહીં? આ ભગવાન એવું છે, કેટલી વસ્તુ આ પ્રમુખ સાહેબ કેટલાય ગુણ છે અંદર, પણ અવકાશ હોય ને ગુણ બહાર આવવા માટે. આ પ્રસંગો જ ના બન્યા તો ક્યાંથી ઓલા ગુણ બહાર આવે? એટલે અહીંયા છે ને નિર્દોષ બુદ્ધિ, એમ શાસ્ત્રીમાના વચ્ચેને માનો બસ, બીજું કાંઈ યોગી આપે કહું માનો, એમના વચ્ચે વિશ્વાસ રાખો. આ ગેરંટી તમને આપે ફાયર પ્રૂફ વોટર પ્રૂફ પતી ગયો, તમે વિશ્વાસ લઈને ઘડિયાળ લઈ લો છો, પછી કંઈ પ્રૂફ કરવા નથી જતા, કંઈ પાણી ડૂબોળી નથી રાખતા 24 કલાક કંઈ. એમાં મોટા પુષાભાઈને કહ્યું, યોગી આપે કહ્યું કે શાસ્ત્રીવાન પ્રમુખ સાહેબ રૂમનો ફેર નથી, પતી ગયું. જો આજે બધા વાક્યો લખ્યા બહુ સારા વાક્યો વાંચજો બધા. પાછળ ગુરુ પરંપરા પાછળ સ્વામી માટે સરસ સુંદર વાક્યો બધા લખ્યા છે, બહુ એકદમ એક્સ્ટ્રાઓર્ડનરી છે, એ બધા વાંચજો તો ખ્યાલ આવે. પછી એમાં વિશ્વાસ રાખવાનો, આપણે અનુભવ ક્યારે થશે ને ક્યારે બધું, તમે નવરા સ્વામી ભેગા રહેવું પડે પહેલાં તો, હવે ભેગા રહેતા જ નથી ચાન્સ મળતો. બાપા એમની ક્રિયામાં હોય, બહાર બહાર આવીએ ખાલી સવારે પૂજામાં દર્શન થાય બી, બાકી હવે બધું હવે તો વિશ્વાસ એ બીજી વાત જ નથી. તારું મારે અને વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે. આપણે ભલા શાક બકાલું વેચવા નથી કહેતા, એમાં વિશ્વાસ રાખવાની, એમનો જીવન જુઓ તમે, આગળ પણ જુઓ, મોટા મહાન પુરુષ જેમને મળ્યા છે એમના શબ્દો વિચારો, એના ઉપરથી પણ આપણને લાગે ભાઈ વિશ્વાસ કરવા જેવા પુરુષ છે. એટલું સિદ્ધ થયું ને ઘણી મોટી વાત છે. તમને એવું લાગે વિશ્વાસ કરવા જેવા પુરુષ છે એટલું થયું ને તો એ બહુ મોટી વાત છે. પછી એના વાક્ય વિશ્વાસ આવે આપણને પછી કામ થાય. નથી કહેતા વિશ્વાસે રેતીમાં વાણ ચાલે, લો અને આખી દુનિયા વિશ્વાસી જ ચાલે છે. ઓલામાં તો ખાસ બે નંબર, તો બધું વિશ્વાસ ઉપર જ છે. કોઈ સહી સિક્કા સ્ટેમ્પ હોતા જ નથી, અને તોય સહી સિક્કા સ્ટેમ્પ કરતા વધી જાય. બોલો ઓલા હજુ ફરી જાય, આ નોય મારી સહી તારા બાપની છે, એક નંબરમાં સહી કરી તો ફરી જાય, બે નંબર કાંઈ કાંઈ ના આવતા બસ એમ ચાલ્યું જ જાય ગાડું. હા એટલો વિશ્વાસ રાખો, બે નંબર એટલું તો રાખો, બધું પાર પાડી દેશે. અને એમાં નથી બનવો વિશ્વાસ હોય તો આગળ કોઈ પ્રગતિ થઈ જ નહીં શકે, ગેરંટી. ગમેલો મહિમા સમજો, વિશ્વાસ ના હોય ને કાંઈ ના થાય, કાંઈ ના કરી શકે, ભગવાન લબડાય. હા વિશ્વાસ કોઈ પણ વ્યવહારની અંદર પણ પતિ પત્ની વિશ્વાસના ના ચાલે ગાડું, છૂટાછેડા આમ છૂટી પડ્યું જ જાય. બધું કોઈ વ્યવહાર હોય, બાપ દીકરાનો સંબંધ હોય, પછી નોકર હોય શેઠ હોય, હવે ત્યાં દુકાનમાં ગ્રાહક હોય માલિક હોય, વિશ્વાસથી બધું ચાલે છે. આખી દુનિયા વિશ્વ પર ચાલે છે. વિશ્વાસ જો નીકળી ગયો પતી ગયો, પ્રાણ જતા રહ્યા, તો અહીંયા તો એ બહુ મોટી વાત છે. વિશ્વાસ એ કંઈ બને એવું જ નથી. અને બીજી વાત, વિશ્વાસ રાખવા જેવા પુરુષ છે, એમનું જીવન જુઓ તમે,
એમની રહેણી કહેણી જો, એમનું બોલવું ચાલવું, એના ઉપરથી ના વિશ્વાસ. ખાવ આપણે બોલું નથી કહેતા, અંધશ્રદ્ધા નથી કહેતા, શ્રદ્ધાની વાત કરીએ છીએ. ગમે એમ આપણે નથી વરગાડી દીધા તમને, હા ઓલા બુદ્ધુનો બેલ હોય એમાં નથી જોડતા તમને. જેને આ મોટા પુરુષે સેવા છે એમને એ રીતે ગુણ પ્રાપ્ત કર્યા છે, રાયપો લીધો છે, પ્રસંગ એના ઉપરથી આપણે વિશ્વાસ રાખવા જેવા પુરુષ લાગે. અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બેન સંવર્તે, તથા સોનું રૂપું હીરો તથા કચરો તે બે સંવર્તે. ને આ હરિભક્ત બહુ મોટો છે ને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું, બધા હરિભક્ત સરખા જણાય છે. લો વાત કહે તો આપણને લાગે કે ના સ્વામી આને વધારે માને છે, અમને ઓછું માને છે, સ્વામીને વધારે બોલાવે, મારે ના પાડે. તમને દેખાય છે, તમે એવું કરી બેઠા તમને એવી જ દ્રષ્ટિ થઈ ગઈ, એવા કંઈ છે જ નહીં એવું. અને મારા અંતકરણ વિશે અતિ તીવ્ર વૈરાગ વર્તે તેનો પણ ભાર નથી જણાતો. જો અતિ તીવ્ર પણ બીજા તો બારી નાખે સામે માણસને, યુગીઓ પણ કેટલો વૈરાગ હતો, ઠંડો હતો, ઠંડો કોઈ ઠંડક થઈ જાય બીજાને, બીજાનો વૈરાગ તો બારી નાખે ઓલો ઊભો હરગી જાય તમારે. નિષ્કાન થાય તકલીફ પડી, ઓલું પત્રમાં ઓલું દૂધપાક આવ્યું ને આમાં લાફો મારવા લાગ્યા પોતાના ગાલમાં. સંતો દોડ્યા ગોપાલસ્વામી પાસે, ગોપાલસ્વામી સ્વામી સ્વામી નિષ્કાન આવું કરે છે. ગોપાલસ્વામી દોડતા બે મણનું દૂધ ઢોળી નાખ્યું ગટરમાં. કે નિષ્કાન સાહેબ કે તમે હવે રહો અહીં, સમાગમ કરો, હવે તમે રહેશો ત્યાં સુધી કાચી રસોઈ બનશે, આવું ગેરંટી આપી. ત્યારે નિષ્કાન સાહેબ જરા હૈયા ધારણ થઈ, ત્યારે એમનો ચેલો બોલ્યો, ચોળી ફાળ ખાતો નહીં, ખાવા દેતો નથી. જાઓ બેલેન્સ, બેલેન્સ ના રહ્યું. જાય પ્રમુખ સાહેબ યોગ્ય પણ છે ને બેલેન્સ રહેતા, એમનો પોતાનો વૈરાગ બીજાને ખબર ના પડે એ કરતા હોય ને, કોઈને દુઃખદાયી નહીં, સુખદાયી આમ એને શીતળ શાંત એવું બધું હોય. એટલે આ તો કુસ્તી બધી કેટલી બધી કરવાની છે. અને મારા અંતકરણ વિશે અતિ તીવ્ર વૈરાગ વર્તે તેનો પણ ભાર નથી જણાતો. ગુણ સારો છે તીવ્ર વૈરાગ, પણ એનું જો તમને એનું સુખ આવતું હોય કે મારા જેવો કોઈ વૈરાગવાન નથી, તો પાટા ગાડી ઉતરી ગઈ, તો ભગવાનનું સુખ લેવાનું છે, આમાં ક્યાં ઘૂસી ગયા. માન એટલે બધા ગુણનું માન આવે છે ને એનું સુખ નથી લેવાનું. તાર હોદ્દો પૈસા સત્તા એનો પણ સુખ નથી લેવાનું. ભગવાન આ બધું બાદ કરે તો ભગવાન સુખ આવે. હવે આમાં જ હલવાઈ ગયા, અરે ટ્રાફિક જામ હોય છે ને એટલે બાયપાસ રસ્તો કાઢે છે, ખરું છે. પણ ટ્રાફિક જામ છે આ બધું, એમાંથી રસ્તો કાઢવાનો છે આપણે. આ બધું માન આવે, આ આવે, તે આ બધું એની અંદરથી રસ્તો, ભગવાન તો ત્યાં છે, કેવી રીતે પહોંચવું છે. પછી આ બધી ગીર્દી એટલી બધી છે ને, ટ્રાફિક જામ, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર પસાર થતાં થતાં એટલે સામે તો હરખો રહે નહીં, છોલાઈ ગયો હોય, હોરાઈ ગયો હોય બધું, ત્યાં પહોંચતા હતા કેટલાક ગવાઈ ગયો હોય બધું, આવું થાય. મહારાજ કહે આ બધા મારામાં કાંઈ નથી, આ તમને દેખાય છે એનું કારણ તમારામાં છે, એટલે આપણામાં બીજામાં દેખાય તમને. અને મારા અંતકરણ વિશે અતિ તીવ્ર વૈરાગ વર્તે તેનો પણ ભાર નથી જણાતો. જેમ કોઈકે માથે પાણો ઉપાડ્યો હોય તો રૂપિયાને સોના મોરની વાંસળી કેળે બાંધી હોય તેનો ભાર જણાય છે, તેમ ભાર નથી જણાતો. પહેલાં છે ને લોકો અહીં બાંધતા હોય, રૂપિયા ઉપિયા હોય ને લાંબી આમ ચેઇન જેવી હોય અંદર ભરી દે, આમ કોથળી હોય લાંબી આમ પાઇપ જેવી આમ
કપડાની હોય એ બધું ભરીને પછી બાંધતા હોય પૈસા અંદર. અત્યારે ખ્યાલ નહીં આવતા, હવે બધું નીકળી ગયું બધું. પહેલાં આ રીતે કરતા, પછી પહેલાં છે ને અંદર પાકીટ હોય, અંદર ખિસ્સા એની પાકીટ હોય, એમાં રાખતા છે. હવે બધું નીકળી ગયું. હવે તો ઓલું કાર્ડ આવી ગયું ને તમારે, હા બધું અંદર આવી ગયું, પૈસા આખી બેંક આવી ગઈ અંદર, બધું બધું ફરી ગયું બધું ચેક. પહેલાં બધું આ બધું કરવું પડતું. જેમ કોઈક માથે પાણો પાડતા રૂપિયાને સોનાવાની વાંસી કેળ બાંધી તો ભાર જાય તેમ ભાર નથી જણાતો, અને મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો. સારો ગુણ છે આપણે એનો, આમ રહે આમ જરા આમ થોડુંક, ભલે ભગવાનનું સુખ પણ થોડું હોય લઈ લેતા, આમ દલાલી ખાઈ લેતા, આમ થોડી બોનસ બોનસ દલાલી નહીં. ભાઈ એક જ ભગવાન છે, આ બીજું કોઈ આનંદ લેવાનો નથી. હા એ બધું ઘટાડી દે પાવર. ધારો ભગવાનનું સુખ છે 50 આંકડો મૂકો તમે, પછી તમે કંઈ હોદ્દો ધરાવતા તો એનો 5 માર્ક મૂકો. હવે જો 55 ના થાય, જોજો ભગવાનનું સુખ 55 ના થાય, 50 ને 5 ઘટે 45 થાય ભગવાનનું સુખ. ઓલું માનનું સુખ ના આવે, સત્તાનું સુખ ના આવે તો 50 છે ભગવાન સુખ, 50 રહે તમને. પણ બીજું સુખ આવવા લાગે ને તો ઘટે વધે નહીં, એવું છે. અહીં તૂટ પડ્યા, આ તો સાબિત વસ્તુ છે. એ બીજું કોઈ પ્રકારનું કોઈ આનંદ આપણે રાખવું જ નથી, એક ભગવાનનો જ આનંદ એ આપણે એ રીતે ગોઠવણ કરવી. તે વિચાર કરો એ ભગવાનનો દાન, એ ધળ આશરો એને જ કયો છે, બીજો કોઈ આશરો નહીં. પંચ વિષય ખાન પાન આ બધા કોઈ કરવું પડે બધું, છતાં એનો આનંદ નહીં. નોકરી ધંધો પૈસા હોય તો પાસે, પણ તો એનો આનંદ નહીં. આનંદ ભગવાનનો, બુદ્ધિ છે, ડિગ્રી છે, બધો હોદ્દો છે, એનો આનંદ નહીં. ભગવાન મળ્યા છે એનો આનંદ રાખો, પ્રાપ્તિનો આનંદ એ આપણે કરવાનું છે. પહેલાં તો પ્રાપ્તિ, પછી એનો આનંદ, એનો જ આનંદ, બીજું બધું વચ્ચે ના આવે. તોલાનો પાવર વધે તમારે. અને આ મારે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો, તો મારે છે જ્ઞાન છે જે હું ભ્રમ છું તેનો પણ ભાર નથી જણાતો. લો કેટલું બધું છે, કેટલું માણસ કરે વિચાર કરો, પોતાનું ભ્રમ માને હું ભ્રમ છું, તે ખોટું છે? ખોટું નથી, એનું માન આ બધા મૂરખ છે, જડ છે. હું ભ્રમ છું ત્યાં વાંધો આવે છે, બધાને ભ્રમ જોવાના છે. તમે એકલા ભ્રમ છો ને, આ બધી ભ્રમની મૂર્તિઓ છે. ભગતજી ના કહ્યું બધા ભ્રમની મૂર્તિ દેખો, આપણે પોતાને પણ નથી જોતા, બીજાને ક્યાંથી જોવાના છો? પોતાને જોતા નથી, અને આવે બહારથી બીજાને જોતા થાવ ને તમે તો પછી તમે પોતાને માનવાના. આવું છે. ના જે ઉપરથી હું કોઈક પદાર્થને વખાણું છું, જો વાત કરી હતી ને યોગી આપ હોલ હિન્દુ આવો દહીં ના મળે, જો આપ મહારાજ કહે ના. અને આ જે હું ઉપરથી કોઈક પદાર્થને વખાણું છું ને કોઈક પદાર્થને કું વખાણું છું તે તો જાણી જાણીને કરું છું, બાકી મારાનો કોઈ સ્વાદ છે જ નહીં એમાં, પણ જાણીને કરવું પડે. ઓહો બહુ સારું, ઓહો બહુ સારું. કુ વખાણ તો પ્રશ્ન બહુ ઓછું હોય, વખાણતા જાય છે, ઓલો તૂટી જાય સત્સંગ. જો કુ વખાણે હું આવો દહી લાવ્યો છે ખબર પડે છે પછી. પણ ગમે એવું હોય ને, કચરા બી નાખવા જેવું પણ તો વખાણે ને ઓલો પાવર ચડી જાય, બસ બાપામાં હેત વધારે થાય. આવું છે. જે જે પદાર્થની છે ઇન્દ્રિયોની વૃત્તિને બળાત્કાર જોડું છું તે માંડ માંડ તે પદાર્થ સન્મુખ રહે છે, જ્યારે ઢીલી મૂકું છું ત્યારે તરત પાછી વરી આવે છે. જેમ આકાશને પથ્થરો ફરે તે જ્યાં સુધી હાથને જોરે ઠેલાય ત્યાં સુધી આકાશની વિશે રહે,
પાછો પૃથ્વી વિશે આવીને પડે, પથ્થરો ફેંકીએ ને આપણે એ થઈ જાય, પહેલાં સ્પીડમાં જાય પછી ઉપર ધીમે, પછી ધીમે ફટ આવી જાય, ઉપર ટકે નહીં. એમ મારે કે મારી વૃત્તિ ઇન્દ્રિયોની પદાર્થમાં નાખું ને, પહેલાં તો મન જ ના નાખું, તરત પાછી ચોટી ના જાય. આપણે તો ગઈને ચોટી જ જાય, પંદર જણ ઉગની એવું થઈ જાય. વિલે પાર્લે સભા, બાળ મંડળની સભા હતી, બાળકો ગોઠવ્યા બેઠા હતા, તે વાંદરો આવ્યો, બધા ફરી ગયા, બધા આખું પોઝ જ ફરી બધું, ઓલા જોવા લાગ્યા. મામા હતા ને ત્યાં, એ બધા બધા ઊંચકી ઊંચકીને આમ સીધા મારી બાજુ કરી, તો ઓલો પાછો ફરી જાય. આપણે એવું છે, ભગવાન અંદર નાખવું પડે તો પાછી ઉથડકીને આવે, અને આપણે ચોટી નીકળે જ નહીં. આ તો જો સ્વામીનું આપણું બહુ જુ છે, એક ના સમજતા. જેમ આકાશ

0: વ્યક્તિને જોડીએ છીએ તો માંડ માંડ જોડાય છે, તે આ જે એમ મને વર્તે છે તેનું શું કારણ છે? તો મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદાય રદ છે, જે આકાશ છે તેને છે વર્તે છે, કે આવું મને જ રહે છે, જે બધું વિષયમાં જ વૃત્તિ પાછી વળી જાય છે, આ બધું એનું કારણ શું છે? અંદર હૃદય આકાશ એટલે ત્યાં તેજ છે, ત્યાં વૃત્તિ છે, એને વિશે મારું મન ચોંટેલું છે. એટલે પછી બહાર પછી ઉખળેલું છે, ચોંટ્યું જ નથી, પ્રશ્ન જ ક્યાં છે? અંદર સદાય કાળ, અંદર અંતરદૃષ્ટિ, અંદર જ જોવાની મજા આવે છે, બહાર જોવાનું ગમતું જ નથી. એનું કારણ આ છે કે આ રીતે મારી વૃત્તિ ભગવાન વિશે જ જોડાઈ ગઈ છે, બીજું કોઈ માલ મનાતો નથી. આ બધી વાત કાલે છે ને, કાલે છે ને વિમોચ છે. સહદાન સ્વામી મહારાજની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગવજી મહારાજની જય. શાસ્ત્રી મહારાજની જય. યોગી મહારાજની. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહાસ્વામી જય. વચનામૃદ્ધેશ્વરાની મહાસ્વામી જય. જો આજે તો 9 વર્ષ છે અને આમાં તો બધાને આશીર્વાદ છે. યોગી બાપા, પ્રમુખભાઈ મહારાજ, શાસ્ત્રી મહારાજ, બધાને આશીર્વાદ છે. આપણે આ આશીર્વાદ સામાન્ય ગણી નાખે છે. વેણમાં પણ આશીર્વાદ, શ્રીજી મહારાજના આશીર્વાદ કેટલી મોટી વાત છે. આપણે તો 84 લાખમાં ફરતા હતા, કેટલા જન્મ લીધા છે પણ તો એ પાર આવ્યો નથી. હવે આ છેલ્લો જન્મ છે. બધાનો ગુના જોયો કર્યું, બધું માફ. અને બધા મૂર્તો તને મને ધને સુખી થો. ધન લઈ લો તો શું બાકી રહે, ધન લઈ લો તો શું બાકી રહે, કાંઈ મજા ના આવે. એટલે એ તો જોઈએ છે, બધા વ્યવહાર છે. અને ભૈરા છોકરા છે બધા, એ તો જોઈએ જ. પણ એમાં આશક્તિ ના હોય એટલું જ કરવાનું. આશક્તિ તો ભગવાનમાં સંતમાં હોય એ કામ છે. વ્યવહાર કરવું પડે કે આપણે. તો તમે કરશો શું? પૈસા, માલ મિલકત બધું જોઈએ અને પછી ભગવાન ભજે. પણ આપણે ભગવાનને પહેલાં રાખવા, અને ભગવાન લીધે બધું જ થાય. ભગવાન હોય તો એ બધું કાર્ય થાય. અને સંપ, આપણે સંપથી બધું કાર્ય કરીએ. સંપથી કાર્ય થાય ને, સંપીને એ કામ પાર પડે. અને નહીં તો આગું પાછું થોડું હોય, લબડાય, એનામાં બધું બગડે. સંપથી અને સંપમાં શ્રીજી મહારાજ રાજી થાય. મોટો મુદ્દો થાય, ભગવાન રાજી થાય એટલે બધું થાય. તો મહારાજ જો

શ્રીજી મહારાજે વાત કરી, સમ સુરત ભાવ, દયા અને મર્યાદા આ ચાર હોય ત્યાં ભગવાન વસે છે. આ ચાર એમાં ફેર પડે એટલો ફેર પડે, પણ આ ચાર ભગવાન વસે છે એનાથી મોટી કઈ વાત છે? જે આ ચાર રાખે ભગવાન વસે છે. અને આપણે તો ભગવાનનું જ કામ છે, બીજું બધું તો ઠીક છે, પણ ભગવાન અને સત્સંગ શા માટે કરીએ છીએ? ભગવાનને પામવા, ભગવાનને ધારવા એના માટે કરીએ. એટલે આ સંપીને કાર્ય કરીએ. સંપથી બહુ બહુ બહુ કાર્ય થાય. અને અને શ્રીજી મહારાજનો આશીર્વાદ છે એ આપણે બધું ધારું. અને બધાને આશીર્વાદ છે, યોગીઓ, પ્રમુખ સાહેબ મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, ગુણાતીરાન સાહેબ, ભગતજી મહારાજ, બધાના આશીર્વાદ એમાં પ્રાપ્ત થાય છે. સદાન સાહેબ.

જો આપણે તો મહારાજ સ્વામીને બધું સોંપી દીધું છે, આપણે લેશ કરતા લેશ પણ ચિંતા નથી. એમને એ બધું ચલાવે છે, આપણે એમના છીએ, તમે એમના છીએ બધા, અને એ બધું કાર્ય નિશ્ચિંતપણે ચલાવે છે. આપણે કોઈ ચિંતા નથી જરાય પણ, બધું ભગવાનનું છે, બધું એ જ કરે છે, અને આપણે તો નિશ્ચિંતપણે આનંદ કરીએ છીએ. બસ હરિભક્તો સંતો બધા ખૂબ સારા છે, કે અમે અક્ષર પુરુષોત્તમ મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના લાડીલા છે, એમના જ છે, એમની અંગત પ્રોપર્ટી છે. આ સંતો એમની અંગત પ્રોપર્ટી છે. એમને સંતો મહારાજ જ કહું છું, મને સંતો હરિભક્તો અતિ વાલા છે, અતિ વાલા. એટલે આપણે એમના છીએ, જેટલા એમના થઈશું એટલા આપણે વાલ ઉતરશે. એટલે બીજી બધી આસ્થા છોડીને દ્રઢ આશરો મારા સ્વામીને કરો, કે જેમાં કોઈ પ્રશ્ન રહે નહીં. સંતો હરિભક્તોએ હમણાં કીર્તનમાં આવ્યું, અમે તમારા તમે અમારા, એટલે અમે બધાને મળવાની ઈચ્છા રહે છે, બધાને ખરેખર. કહેવાની વાત નથી, પણ હવે થઈ શકે એવું નથી. સત્સંગ એટલો વધ્યો છે, સંતો બાપાએ ખૂબ સત્સંગ વધાર્યો છે, અને ઊંડા પાયા છે, એવા હલી જાય એવું નથી. એટલે આ બધા સંતોને હરિભક્તોને પણ ભૂલાવે નથી. આપણે યોગી આપા પ્રમુખ સ્વામી મહારાજ વાત કરતા કે પાઘડીમાં માથું અને માથામાં પાઘડી, એ હરિભક્ત શ્રીજી મહારાજે કહ્યું. શ્રીજી મહારાજ મૂળમાં મહારાજે કહ્યું કે ભગવાન સંત અને હરિભક્તોમાં જેટલું વધુ હેત તેટલું કારણ શરીર ટળે. હવે કારણ શરીર તો કોઈ શાસ્ત્રમાં ચર્ચા જ નથી, કારણ શરીરની એ તો એટલું ગહન વસ્તુ છે. પણ મહારાજે કહ્યું, ધારો કે 10,000 ટનનું ગડર હોય લોખંડનું, હવે એને પાવડર કરતા કેટલી ઇલેક્ટ્રિસિટી, કેટલું તંત્ર ઊભું કરવું પડે તારે પાવડર થાય. પણ શ્રીજી મહારાજે કહ્યું કે એક ફૂલ નાખવાથી પાવડર થઈ જાય એવી વાત કરી. 10,000 ટનનું ગડર પાવડર કરવું હોય એના થાય, એટલે કારણ દે એટલું કઠણ છે, એનાથી કઠણ છે. કોઈ રીતે ટણ મહાપ્રલયના અગ્નિમાં પણ કારણ દે ટળ્યો નહીં. અને મહારાજ કે અમારે દૂસરા અવતાર તો કાર્યકારણ અવતાર હે, અમારા અવતાર તો કારણ દે કે નાશ કે વાસ્તે મૂળમાં, અને બધું એટલે ભ્રમરૂપ થઈ જાય, બીજું કોઈ તંત્ર આડવું રહે નહીં. તો એવું કારણ દે એવો, એટલે કોઈ દિવસ ટળે નહીં. અનંત જન્મ લીધા એટલે કારણ દે ટળે નહીં. પણ મહારાજે યુક્તિ બતાવી, તો ભગવાનના સંતમાં તો હેત હોય, પણ હરિભક્તોમાં અંદર કેવું હોય. એટલે એ મહારાજે કહ્યું કે ભગવાન સંત અને હરિભક્તોમાં જેટલું હેત વધુ તેટલું કારણ શરીર ટળે. એટલે મૂળ જે મહારાજ જે કરવા આવ્યા છે એ વાત કરી. અને
પછી કારણ દે ટળ્યા પછી તો કાંઈ બાકી રહે જ નહીં. અક્ષરધામમાં એકાંતિક ભાવને પામી ગયા અને બીજું કાંઈ રહેતું નથી. એક ભગવાન સિવાય બીજું કાંઈ રહે નહીં એવી વાત છે. તો આવું બધું આવી બધી પ્રાપ્તિ આપણને થઈ છે. તો પણ મૂળ શું કહ્યું, તમે અમારા અમે તમારા, એટલે હરિભક્તો સંત બધા અરસ પરસ હેત પ્રીત રાખી એમાં ચૂકવું નહીં. બીજા સ્વભાવ સામે ના જોવા આપણે, અને સ્વભાવ ગમે એવા હોય પણ આપણે હેત રાખવું. આપણે સ્વભાવને લીધે જો એનામાં 100 સ્વભાવ હોય, અરે એક 99 સ્વભાવ સારા હોય, પણ એક સ્વભાવને લીધે આપણે એને 0 માર્ક આપીએ. જોજો તમે તપાસ કરજો, કોઈનો દોષ દેખાય ને એ તરત આપણે એનામાં સ્થિતિ ટળી જાય. અને ખાસ કરી બરોબરીઓ હોય એટલે તમારો વિરોધી હોય, એક દોષ દેખાવાથી બધું ટળી જાય. તો હેત પ્રીત રહે જ નહીં. મહારાજે તો એક અણુ જેટલું કરે તો મેરુ જેટલું માને છે, ભગવાનની રીત આ છે. તો જો ભગવાનને આટલું ગમે કે હરિભક્તો અંદર અંદર ચરણ સ્પર્શ કરે, એકબીજાનો મહિમા સમજે, દીવ ભાવ રાખે, દાસ ભાવ રાખે, એ બધાની વાત કરે છે. નો નેગેટિવિટી. આ સત્સંગમાં અભાવ ગુણ નેગેટિવિટી મોટી ચોકડી મૂકે, કારણ કે એમાં આપણને જ નુકસાન છે. અભાવ ગુણ લઈએ તો આપણને લાગે કે એને સજા કરી છે. આપણે કોઈને સજા કરવી હોય તો અભાવ ગુણ લેવા જોઈએ, પણ એને રિવર્સમાં એ તમને જ માથે પડે. તમારો આ સત્સંગનો અનુભવ જ ના થાય. સત્સંગ શું છે એ અનુભવ ના થાય આપણે અભાવ ગુણમાં પડીએ તો. અને અભાવ ગુણ અને પ્રાપ્તિ, પ્રાપ્તિ કેટલી મોટી છે. અનંત અનંત જન્મથી આપણે ભટકીએ છીએ, અનાદિકાળથી. 5 તત્વ અનાદિના છે, એમાં જીવ પણ એક તત્વ છે. જીવ જ્યારે મહારાજ જ્યારથી છે ત્યારથી આપણે છીએ, પણ આપણે ભટકણમાં આટલો સમય વીતાવી દીધો. એટલે હવે તો ખાસ મહારાજની રુચિ, મહારાજની આજ્ઞા, મહારાજ એમને એ જે ગમે કરવું આપણું બધું મૂકી દેવું. અને અભાવ ગુણના તો મહારાજે પણ કેટલું, મહારાજ કે કોઈ સંત કોઈ હરિભક્તનું કોઈ ઘસાતું બોલે, એનો અનાદર કરે, ઠપકો દે અને તિરસ્કાર કરે, એ મારા વાત. મહારાજ પોતે કોઈનો અવગુણ, કોઈનો સંત ને કોઈનો અવગુણ કહે તો મહારાજ પોતે આવું રિએક્શન આવે, એને તિરસ્કાર કરે અને પોતે પાસે બોલાવાય નહીં. અને એ બધી વાત એને સખત ખંડન કરે. મારા ગમતું જ નથી. હવે ભગવાનને ના ગમે એ આપણે કરીએ કેવું કહેવાય? ભગવાનને જે ના ગમતું હોય એ આપણે કરીએ, અભાવ ગુણ લઈએ, એ કેવું કહેવાય? શું આપણે સમજ્યા? તો જે આમાં તો અને બધું ભગવાન કરે છે, આપણે શું ડાપણ કરીએ વચ્ચે? બધું ભગવાન કરે છે. અનંત બ્રહ્માંડ રચ્યા છે અને એક આટલું કામ ના કરી શકે એ આપણું ડાપણ કહેવાય. આપણે વાત કરીએ છીએ, મહારાજ અનંત બ્રહ્માંડની નાડી મહારાજના હાથમાં છે, પણ આ 4 હરિભક્તની નહીં. એ 4 હરિભક્તને મારે જોવા પડશે, આવું અજ્ઞાન છે. ખરેખર
આનંદ બ્રહ્માની નાળી એમના હાથમાં છે, કહીએ છે, પણ આ ચાર હરિભક્તની નથી એટલે મારે ઠેકાણા પાડવા પડશે. આવું અજ્ઞાન છે. એટલે આ મહારાજ જે ઈચ્છા રાખે છે એ જ કરવું, જે ઈચ્છા ના રાખે ના કરવું. એટલે એમની ઈચ્છા તો નથી અભાવ ગુણમાં. પણ મારે કે હું બેઠો છું, બધું કરું છું, બ્રહ્માંડો ચલાવું છું, મારી મરજી વિના રે કોઈથી તણું ન તોડાય, બધું આ ક્યાં ઘૂસ્યું બધું. એટલે અને જો આપણે માન બહુ નડે. હવે ચોથી લાઈનમાં કોઈ હરિભગત બેઠો હોય અને તમે આગળ હો, એને ઉઠાડીને તમે ચોથી લાઈનમાં મૂકો અને એને પહેલી લાઈનમાં મૂકો, શું થાય? આપણે બધા ડાપણ કરીએ પણ એકદમ હલી જઈએ. આજીવન નિયમ લઈ લઈએ, આ મંદિરમાં પગ મૂકે બીજો આજીવન, એક જરાક અપમાન થયો આટલું. અને ભગવાન તો કરતા જ નથી અપમાન, યોગી બાપા પ્રમુખ સ્વામી મારે તો કરતા જ નથી, એ તો આપણને સાચવે છે. પણ કોઈ હરિભગતની ટક્કર કોઈ ન વાગે, નો કહું પરમનન્ટ આપણે. એટલે આ સત્સંગ આ છે, સત્સંગ આપણે આ શીખવાનું છે. જેના નિર્માણી ભગવાન, તેના જનને કેમ જોઈએ માન? ભગવાન નિર્માણી છે, ભગવાન આપણે દાવો કરતા નથી. તો આપણે દરેક બાબતમાં એક શબ્દ કોઈને કહે અને આપણે એટલે રાખવું નહીં. આ સત્સંગની મજા ત્યારે જ આવશે. સત્સંગ નિર્માણી પણ રહેશે ને, સત્સંગ ખરેખર સમજાશે અને સત્સંગની મજા ત્યારે જ આવશે. અને એવાને મહારાજે કહ્યું, તમે અમારા અમે તમારા, એવા એકમેક થઈને. ભગવાને રાખ્યું નથી, ભગવાન તો કેટલા સમર્થ છે. એક સૂર્યનું તેજ ખમાતું નથી, એક સૂર્ય અરે ઉનાળામાં થોડુંક નીચે આવે તો ખમાતું નથી, તો અનંત સૂર્યનું તેજ ક્યાંથી ખમે? એટલે ભગવાન એ રીતે આવ્યા જ નથી, મનુષ્યતન ધારીને આવ્યા છે. કેમ કે અને આપણી ભેગા ભરી ગયા, અને આપણી ભેગા ભરી ગયા એટલે આપણે આનંદ આવે છે, આપણે મજા કરીએ છીએ. હવે અમારી તમે ભગવાનની સામર્થ્ય જોવાની ઈચ્છે, અનંતગોળી બ્રહ્માંડ કેમ ઉડતા નથી? એવા એ ભગવાન પોતે જ હાથીમાંથી કીડી બન્યા અને આપણને સુખ આપે છે, સજાતી સજાતી પણ રાખે. અને આપણે પાછી ઐશ્વર્ય પ્રતાપની ઈચ્છા રાખીએ એ કહીને. એટલે વિશ્વાસ જોઈએ, આ ભગવાન જ છે, ભગવાન જ છે. ગમે એવું કરે, આપણે ગરીબ જો નિત્યાન સ્વામી મહારાજમાં કે નિત્યાન સ્વામી મહારાજ પૂછ્યું કે માર તમને ક્યાં સુધી દીવ ભાવ રહે? એ મહારાજ એમને કહું, મહારાજ તમે પરણ્યા હો, એમાં જ કેટલાની વિકેટ ઉડી જાય, પણ વાત કરે એમાં ઉડી જાય. પંચાલાના ઝીણાભાઈ એમણે અદીબાની, મારે કહ્યું એમણે અદીબા સાથે પરણાવો, કેટલા ઊંડા ઉતરી ગયા, ખરેખર આ ભક્ત હતા. પંચાલાના 7 વર્ષના હતો મેં. એટલે એવું મહારાજ તો કરતા જ નથી, એ કોઈ લીલા એ કોઈને પાછા પાડા કરતા જ. અને સદગુરુ સંતો એ તો કરે જ નહીં ભગવાન. પણ જે એટલે એ સાચે છે, આપણું નિશ્ચય એ જ સાચે છે. એ તો એક લીલા કરે ને બધા બોલ્ડ આઉટ થઈ જાય. એક લીલા મહારાજ સ્વામી પ્રમુખ સાહેબ યોગી બાપા આમ બેઠા હોય ને અને ઊંચું કરીને ભૈરવ સામું જુએ, શું થાય?
બધી વિકેટ તૂટી જાય, બધી. એટલે આપણે એમને ધર્મ નિયમ પરાઈએ છીએ, એમને જરૂર નથી પણ આપણે માટે એ પારો પડે. એટલે બધું દૂર રાખીને મારે તો સંતો હરિભક્તોમાં દેવભાવ રાખવાની વાત કરી છે. એમનામાં તો કેટલો દેવભાવ છે, મહારાજના સંબંધ બધા દિવ્ય છે. એટલે આવા મૂલ્યો ભેગા કરવા, ખિસ્સામાં ભરવા, થેલીમાં ભરવી, તિજોરીમાં ભરવી, બધા કચરો ભરવો નહીં. ભાવ ગુણને માનને ઈર્ષાને અદેખાઈને એ બધો કચરો છે. આપણે સત્સંગ તારે સમજાય અને મહારાજની ઈચ્છા, ગુણાતીત ગુરુની ઈચ્છા આ જ છે. એટલે આવું આપણે રહીએ તો એ પ્રીત. મહારાજ બીજી વાત કરી, હવે આ બધી વાત તો બહુ અઘરી છે, દીવભાવ મહિમા સમજમાં દાસન દાસન. પણ મહારાજે કહ્યું મધ્યનું નવમું, કે અમે નેરુ જ્ઞાનનું વચનાવ છે. મહારાજ કહે કે આ રીતે સમજે જ છૂટકો, આ રીતે કાંઈ કાચક હોય તો ન ઘટે. પછી મહારાજ એક વાત કરી કે જે ભગવાનમાં અતિશય દ્રઢ પ્રીતિ હોય એને આ વાત સમજાય કે ના સમજાય ને કાંઈ કરવું રહ્યું નથી. એટલે આપણે આ કલમ આવે છે કે ભગવાન સંતમાં અતિશય પ્રીતિ કરવી, અતિશય કે તોરી મોરી પ્રીત ના તૂટે રહે એવી રીતે. તો જો આ બીજો કોઈ ઉપાય નથી, આપણે કોઈ ઉપાય નથી કે ભગવાન સાથે એવો સાધુ મારો એવો દ્રઢતા કરી એમના સિવાય એમનો આશરો અને બીજો કોઈ આશરો રાખવો નહીં, કોઈ પોલ ના જોઈએ. એક તો આ નિષ્ઠા ભગવાન, અને પછી એ જે ઈચ્છા રાખે છે એ રીતે આપણે વર્તું તો બધું કામ થાય. અને આ બધા છો, બધા ઘણા બધા કરો છો, બધી ઈચ્છા. જો હમણાં આ સ્ટેજ ઉપર સ્ટેજ છે ને, ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ વી સર, નહીં તો આ લોકો તોડી નાખત છે. હમણાં જે કુદાકૂદ કરી ભમ ભમ ભમ, પછી જો આપણા બધા પ્રેમ રાખો, અરસપરસ પ્રેમ હેત પ્રીત રાખવી, બીજું કોઈ મનમાં રાખવો નહીં. એના ગમે એવા સ્વભાવ હોય આપણે શું લેવા દેવા, ભગવાનની ઈચ્છા છે એટલે આપણે દીવભાવ રાખવો જ બસ. સદાનંદ સાંઈ મહારાજની

0: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હમણાં બધા પ્રશ્નો આવ્યા છે, શ્રીજી મહારાજને આવ્યા છે આપણી, પણ એ બધા પ્રશ્નો વાસ્તવિકતા છે, એમાં તથ્ય ઘણું બધું રહેલું છે, હકીકત છે એ. પણ આપણે કોને અપીલ કરીએ? શ્રીજી મહારાજ જે ભગવાન છે, આપણા ઈષ્ટદેવ છે, એને વાત કરી શકીએ. અને એ તો દયાળુ છે, એ સ્વીકારે છે બધું, બધું આપણું અંદરનું બધું જાણે છે. પહેલાં એમને અપીલ કરી, એટલે જે બધાના દુઃખ દર્દ સમસ્યાઓ અને જે હમણે વાત કરી, બધી વાત એ બધાનું નિરાકરણ થાય, બધાના પ્રશ્નનો હલ થાય. અને ઉપરથી આ તો પ્રશ્નનું નિરાકરણ થાય, પણ ઉપરથી તને મને ધને બધા સુખી થાય એ પ્રાર્થના. કેમ કે એમ તો જરૂર છે, વ્યવહારમાં ખાસ જરૂર છે. અને તમે બધા વ્યવહારમાં પડ્યા છો એટલે ખાસ, ભલે સત્સંગી હોય, ગમે ઈચ્છા ધરાવતો હોય તો કે અમારે કાંઈ નથી, એક ભક્તિ જોઈએ છે, પણ છતાંય આ તો બધાની જરૂર પડે. તો એ તો ફેર એટલો કે દાવો ના કરે, ભગવાન કેમ આપતા નથી, કેમ મારું સાંભળતા નથી, એવું ના થાય. એ તો સામે બંદૂક લઈને થયા કે, પણ વિનંતી થાય કે મહારાજ, જો આ બાળકોએ વિનંતી કરી એ રીતે, બહુ સારું બોલ્યા બાળકો, મીઠી મીઠી ભાષા અને સોરઠી ભાષા, એટલે ખાસ એમાં મીઠાશ બહુ હોય. તો એ બધા એ રીતે કર્યું, એટલે આપણે પણ જે બધું માગીએ છીએ એ સામનો કરવા, બંદૂક ધરવા માટે, પણ પ્રેમથી. તો તમે બધા પ્રેમથી યાદ છે આ પત્ર લખ્યા છે, એ મહારાજને પહોંચ્યા છે. અને મહારાજ શ્રીજી મહારાજ એ સ્વીકારે છે, એ નહીં સ્વીકારે તો કોણ સ્વીકારશે? આપણું કોણ છે? એટલે મહારાજે બધું પ્રેમથી મારા પત્રો જે હકીકત છે, વાસ્તવિકતા છે, એ બધી લખી છે. અને તમારા બધાને તને મને ધને સુખી થાવ, અને ભજન ભક્તિમાં મન ચોટે એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હિરી સુતાર વગેરે હરિજનો પ્રત્યે શ્રી હિરી કહ્યું, બધા હરિભક્તો પ્રત્યે મહારાજે વાત કરી. કાચા પાકા હરિભક્ત કષ્ટ આવે દર દેખાય છે. જો તમે આખી વર્ષ અભ્યાસ કરો, પણ છેવટે પરીક્ષા આવે ત્યારે તમે કાચા છો પાકા છે એ ખબર પડે કે નહીં? કાચા છો પાકા, એટલે મહારાજ પરીક્ષા. તો મહારાજ શ્રીજી મહારાજ વાત, કાચા પાકા હરિભક્ત કષ્ટ આવે ત્યારે દેખાય છે. કષ્ટમાં જે ધીરજ રાખે, ભગવાન કરવાના છે, વહેલું મોડું થાય પણ કરવાના છે, એ આપણા ઈષ્ટદેવ છે, એ કરવાના છે. પણ મહારાજે વાત કરી કે કષ્ટમાં જે ધીરજ રાખે, ધીરજ બહુ મોટો ગુણ છે. અને નિષ્કવાન સ્વામી આખો ગ્રંથ લખ્યો, ધીરજ આખ્યાન, એમાં બધા હરિભક્તો નામો લખ્યા છે જેને કષ્ટ વેઠ્યા છે, ધીરજ રાખી છે, શાંતિ રાખી છે, એની વાત કરી. તો આપણે પણ શ્રીજી મહારાજ આ દવામાં દવા છે, આ બધી દવાની અંદર પરેજી હોય છે, એમાં પરેજી છે. એટલે મહારાજે વાત કરી, કષ્ટમાં જે ધીરજ રાખે તેને યુગો યુગ કીર્તિ ગવાય છે. તો જો આ મહારાજના વખતમાં અને પહેલાં પરોક્ષમાં બધા ભક્તો હતા એની કીર્તિ ગવાતી જ રહેશે. એને જે જે સારું કર્યું, ધીરજ રાખી, આ બધું એની કીર્તિ યુગો યુગ ગવાય. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. આપણે તો ઊંધું થાય છે, આપણે સત્સંગને અર્થે કષ્ટ વહે છે, સહન કરે છે, એટલે આપણને કંઈ દેખાયું નહીં, કંઈ મળ્યું નહીં. મારાને પ્રાર્થના કરીને મરી ગયા પણ તો કંઈ દેખાય એવું રહે, પણ એ ઉપર ઉપરનું છે. અંદર જે ખરું જીવ પરિવર્તન કરવાનું છે અંદર છે, ઉપર ઉપર નહીં. ઉપર તો બધું એક થપ્પડ મારે, બીજું મારે, અને ભાઈ એ ચાલ્યા જ કરે. અંદરનું પરિવર્તન જેને કરીને પરમનન્ટ શાંતિ, અખંડ શાંતિ તમને રહે, એવી દવા મારા આપવા માંગે છે. હરિભક્ત થયા છે તે સૌને કષ્ટ આવે છે. હરિભક્ત કાચા કોઈ પાકો તે કષ્ટ આવે ત્યારે જણાય. કષ્ટમાં જે ધીરજ રાખે તેની કીર્તિ યુગો યુગ ગવાય છે. માટે જેના મોટા ભાગ્ય હોય તેને જ સત્સંગ સત્સંગ કર્યાથી કષ્ટ આવે. મોટા ભાગ્ય ગણાય જેને સત્સંગને અર્થે, ભગવાનને અર્થે, આમ તો કષ્ટ સહન કરવાની વાત નથી, પણ ભગવાનને અર્થે, સત્સંગને અર્થે રાખવા જાય, એમાં કષ્ટ પડે તે એ મહત્વનું છે. હરિભક્ત થયા છે તે સૌને કષ્ટ આવે. માટે જેના મોટા ભાગ્ય હોય તેને જ સત્સંગ કર્યાથી કષ્ટ આવે. કેટલી આપણને ઊંધી લાગે, મારા તો મહારાજને ભજવાની જરૂર છું, ભગવાન વાસવાની જરૂર છું, એવા પ્રશ્નો ઉત્પન્ન થાય. તો મહારાજ એ તો મોટા ભાગ્ય છે તમને સત્સંગ કરવાથી, ભગવાનનો પક્ષ રાખવાથી તમને કષ્ટ આવે, એ તો બહુ મોટા ભાગ્ય કહેવાય. હવે આ જો મનાય ને તો કામ થઈ જાય. આટલું આ એ વાક્ય મનાય કે સત્સંગ ભગવાન પક્ષ રાખવા, ભગવાન બાજુ તમને રાખવા, એનાથી તમને મોટો કષ્ટ થાય. અને મોટો કષ્ટ થાય તો વાંધો નહીં, પણ ભાગ્ય મનાય એ કેવી વાત છે. તો જો આપણે આ બધા બધું બધું કરવાનું છે, આ સત્સંગ છે, આ સરકસ નથી. એ તારે બધું ટીંગા ટોળી કરે ને બધું એ સત્સંગ છે. અને સત્સંગ કીર્તિ, સત્સંગ કીર્તિ તો યુગ યુક્ત ગાય, કેટલા અનંત વર્ષો થયા પણ સત્સંગ જે કરે છે એને લાભ થાય. લાભ આંતરિક થાય, બહારનું થાય કે ના થાય, પણ આંતરિક આંતરિક જીવમાં પરિવર્તન થાય. પછી ફરી જોવું જ ના પડે. એકવાર સિક્કો આવી ગયો પછી જોવું જ ના પડે. તો એવું પુરુષોત્તમ મહારાજ આપવા માગે છે એટલે મહારાજ વાત કરે છે. માટે જેના મોટા ભાગ્ય હોય, જો પરિવાર માટે જેના મોટા ભાગ્ય હોય તેને જ સત્સંગથી સત્સંગ કર્યાથી કષ્ટ આવે. જાણી રાખો, હૃદયમાં કોતરી રાખો. શ્રીજી મહારાજ બોલે છે, બીજા કોઈ આલતુ ફાલતું નથી બોલતા, કે મારે મહારાજના શબ્દો સાચા છે. અને મહારાજના શબ્દો સાચા કેટલી મોટી વાત થઈ ગઈ. માટે જેના મોટા ભાગ્ય તેને સત્સંગ કર્યાથી કષ્ટ આવે. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. આપણી માન્યતાથી બધું વિરુદ્ધમાં મહારાજ વાત કરે છે. પણ સત્સંગ પચાયો હોય અને સત્સંગની વાત ધીરજપૂર્વક સાંભળી હોય તો એને આવું લાભ દેખાય, સ્પષ્ટ દેખાય કે આવું છે. એને બી કેટલો તફાવત, એટલો તફાવત જણાય. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે. કષ્ટ વિના સુખ નથી. નો પેન નો ગેન. હવે ચાલુ ભાષામાં બોલાય છે કે જેટલું દુઃખ સહન કરે એટલું તમને લાભ થાય. એ સૌરું લે તો સૌલે તો ઘણું લાભ લેલા. ત્રિલોકીના રાજા પ્રહલાદ ધ્રુવ અંબરીશને કષ્ટ સત્સંગ માટે અપાર કષ્ટ આવ્યા. જો મોટા મોટા રાજાઓ હતા અને નામના ગાય એવા બધા હતા, સિદ્ધ પ્રસિદ્ધ સત્સંગ અને સત્સંગની અર્થે જે બધું કર્યું એના માટે કષ્ટ વેઠ્યા. જો પ્રહલાદજી તો કેવા કેવા દુખાયા, હાથીને પગે બાંધ્યા અને સળગાવીને બારી નાખવાનો પ્રયત્ન. પણ પ્રહલાદજી ભગવાનની રક્ષા, રક્ષા થાય કે ના થાય એવું કાંઈ નથી. આ તો દેહ છે, દેહ માટે કંઈ બહુ ચિંતા ના કરે. પણ આપણો જીવ, જીવ બચે એ ચિંતા કરે. તો સત્સંગ કરવાથી જીવ બચે છે. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. કષ્ટ વિના સુખ નથી. ત્રિલોકીના રાજા, ત્રિલોકીના રાજા પ્રહલાદ ધ્રુવ અંબરીશ સત્સંગ માટે અપાર કષ્ટ આવ્યા. ભગવાન જેના પતિ છે એવા સીતાજીને પણ અપાર કષ્ટ સહન કરવા પડે. બોલો, હવે તો પરણ્યા સીતાજી, રામને પરણ્યા, પણ નીચે ગાલીચા નીચે પગ મૂક્યો નથી. અને એમણે કષ્ટ તો કાકરા ઝાકરા કાંટા એમાં પડી રહેવાનું, જવાનું, એને સહન કરવાનું બધું કર્યું. પણ રામ એમના પતિ હતા એ નિમિત્તે બધું સહન કરવા તૈયાર થયા. એવા સીતાજીને પણ અપાર કષ્ટ સહન કરવો પડે. ભગવાનના માતા પિતા હોવા છતાં વસુદેવ દેવકીને દુઃખ આવ્યા. ભગવાનના માતા પિતા શું બાકી, પણ એમને અપાર કષ્ટ. આપણે પણ ના સહન કરી છે એવા અપાર કષ્ટ આવ્યા. આખી જિંદગી કે બંદીમાં રહ્યા, પણ તો એ આનંદ થયા, સમજણથી બધું દુઃખ સહન કર્યું. આજે કંઈ આ નવી વાત નથી. मैं आज यहाँ कई नई बातें फिर पड़े ले साधन माने सामग्री में अभिजुद वातावरण में ये फेर पड़े बाकी तो बड़ी रीत चाली जाए है कष्ट सहन करे भगवान ने अर्थ ये सुखी थाई से देखा तो नहीं पर सुखी थाई से अने अंतर्दृष्टि करे समझे आवाज सत्संग समझाए तैन खबर पड़े कि महाराज भगवान ने अपन अति सुखी करी दिला छे कष्ट आवे तेरे सहन करवा जोईए आज्ञा करी कष्ट आए तो सहन करवा जोईए भगवान एना पछीनो फायदो जुए थे એટલે જ મહારાજ કહે છે આજે સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે આવી અપાર તમે સાધનો કર્યા કેટલી રીતે કષ્ટ સહન કર્યું આમ થા મોક્ષમાં કામમાં ના આવે એ બધું કર્યું છે અને અપાર કર્યું છે પાર વિના મને તો એ કંઈ ફળ મળ્યું નથી તો આ તો મોક્ષ રોકડું મોક્ષ મળ્યું છે તો એના માટે સહન કરવું પડે અમારે શું ન હોઈએ આટલી મોટી વસ્તુમાં મોક્ષ એ છેલ્લો જન્મ એના પછી કંઈ જન્મ લેવાનો નહીં આ જન્મ મરણની ઘાટીમાં તો બધા ફસાયા છે પણ એ છૂટ એનો છુટકારો થાય એ મારા જ વાત એનાથી છુટકારો થાય એવી વાત મહારાજે કરી મોક્ષ આટલી કિંમતી વસ્તુ મોક્ષ એમાંથી છુટકારો થાય અને સુખિયા થઈએ પરમનન્ટ સુખી આવન જાવનની આ સુખ હંમેશા થાય અને તમારી માલિકી ન રહે બીજા માલિક હોય એવું કાંઈ નહીં તમારી માલિકી ન રહે આ સમજણ રૂપી જે મોક્ષ ભગવાન અને સમજણ આ બે વસ્તુ હોય તો કામમાં આવે નહીં તો આમતા આમતા તો બધા ઘણા વેઠે છે દુઃખ વેઠે સુખ વેઠે સુખ વેઠે પણ એ કામનું નહીં શ્રીજી મહારાજ ભગવાન સ્વરૂપ અને એમને જે બતાવેલા સાધન એમાં એ વાત કરે તો આપણને છુટકારો થાય અને પરમનન્ટ છુટકારો થાય તમને કંઈ આડું આવે નહીં અખંડ ભગવાનના સુખે સુખી હરો ઉપરથી દેખાય કષ્ટ જેવું દેખાય પણ આ દેહને કરશે દેહ તો પડી જવાનું છે નાશન છે પણ એના થકી ફળ કેટલું મોટું મળે છે આ દેહના દેહની રક્ષા થાય ના થાય એ કોઈ મોટી વાત નહીં પણ જીવની રક્ષા થાય જીવનું મોક્ષ થાય એ ક્યારેય બન્યું નથી ક્યારેય બન્યું નથી એવી મોટી વાત મારે કરી હરિભક્ત તો કષ્ટ છે જ નહીં લો હરિભક્ત હોય તો કષ્ટ છે જ નહીં અણસમને લીધે બધું કષ્ટ જણાય પણ અણસમજણ દૂર થઈ તરત જ દેખાય બધું સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે આનુકમાં કોઈ સાયકલ લાવી હોય સ્કૂટર લાવી હોય તો કેટલું બધું કષ્ટ સહન કરવું પડે ભેગા કરવા પડે પહેલાં પણ તો એ તો બધું મળે છે પણ મોક્ષ કોઈ રીતે મળે એવું નથી એ મળવા તો એના માટે કાંઈ ના કરવું પડે એ કેવી રીતે ચાલે તો મોક્ષ અતિ કિંમતી વસ્તુ જે કોઈ રીતે મળ્યું નથી મળશે નહીં એ ભગવાન જ આપી શકે એ ભગવાન આપે છે તો આપણે का स्थान करो कोई मोटी बात नहीं। स्थान का बिना अति दुर्लभ मोक्ष की थे बड़े हरि भक्त ने तो कष्ट छेज दी। जो खरेखर हरि भक्त है काचो पाको हरि भक्त नहीं, खरेखर हरि भक्त है भाई कहने कष्ट छेज दी એને સમજણે કરીને બધું હાથમાં આવી જાય, મુઠ્ઠીમાં આવી જાય। સહન કરીને અતિ દુર્લભ હરિભક્ત કષ્ટ છે જ નહીં, પણ સમજણમાં ફેર છે તેથી કષ્ટ દેખે છે। આટલું જ તમે સમજણ થોડું કાચું પાકું હોય એટલે કષ્ટ દેખાય, ભગવાન મારું કેમ જોયું નહીં, મારું કેમ સમજતા નથી, બધું પ્રશ્ન થાય નીકળે। પણ હરિભક્ત ખરેખર હરિભક્ત હોય એને કષ્ટ છે જ નહીં, એ બધું ભાસ છે દેખાય ઉપર। પણ તપાસે તો એનો કેટલો મોટો લાભ થઈ ગયો છે, મોક્ષ એ કોઈ દિવસ મળે નહીં, એ તમને આપે છે ભગવાન, જેનાથી કોઈ મોટી વસ્તુ નથી, મોક્ષથી મોટી કોઈ વસ્તુ નહીં એ ભગવાન આપે, એના માટે કષ્ટ કેમ ના વેઠાય। સત્સંગ નિમિત્તે દુઃખ આવે તેને સુખ માને તે સાચો સત્સંગ, સત્સંગ નિમિત્તે બીજા કોઈ દુઃખ દે એની વાત નથી, પણ સત્સંગ એટલે ભગવાન માટે કષ્ટ સહન કરે। સત્સંગ નિમિત્તે દુઃખ આવે તેને સુખ માને તે જ સાચો સત્સંગ છે। સત્સંગ પગ મૂક્યો સુખી સુખી સુખી થઈ ગયો, એમ તો માત્ર બધું નીકળી ગયું, સત્સંગ ભગવાનનો આશરો થયો કેટલી મોટી વાત છે। સત્સંગ નિમિત્તે દુઃખ આવે તેને સુખ માને તે જ સાચો સત્સંગ। હવે આપણે આ કક્ષાએ પહોંચીએ ત્યાંથી સત્સંગ કાચો જ કહેવાય, તો સત્સંગ કરવો જ નથી, એટલે આ કક્ષાએ પહોંચવું પડે આપણે। તો આ તમારે સામાન્ય દુઃખ સુખ તો શું લેવા જેવા, આ આ તમારે દુઃખ સુખ તમારે આવે છે એ તો નાશવંત છે, 5-25 વર્ષનો મામલો છે, અને એના માટે મોક્ષ ખોવું એટલે ભલે દેહ ખોવું વાંધો નહીં, પણ સત્સંગ સત્સંગ ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચાડવી। સદાન સંગ મહારાજ।
1: કવિ અક્ષરધામ થી યવનિમા ઐશ્વર્ય મુક્તો લયી શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમય।

મુક્તાનંદ સ્વામીનું આખ્યાન આપણે સાંભળી રહ્યા છીએ. મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામીનું મંડળ ધાંગધ્રાની અંદર જાય છે. મહારાજે એ વખતે સંતોને આજ્ઞા કરેલી કે 5 ઘરે ભિક્ષા માગવા માટે જવું, અને 5 ઘરેથી ભિક્ષામાં જે કંઈ મળે એ ખાવાનું, અને ન મળે તો હરી ઈચ્છા. એકના એક ગામમાં 2-3 મહિના સુધી રહેવાનું હોય, નાનું ગામ, તો ત્યાં આગળ ભિક્ષા મળે ન પણ મળે, અને એ વખતે શરૂઆતના દિવસો હોય, સ્વામિનારાયણ ભગવાન એમના સંતો પ્રત્યે એટલો મહિમા ભાવ આ ન હોવાને કારણે સંતો માધુ કરી ભિક્ષા માગવા માટે જતા પણ કોઈ જગ્યાએથી ભિક્ષા મળે ન મળે. એમાં પણ વળી જ્યારે દુષ્કાળનું વર્ષ આવે ત્યારે તો કંઈ નક્કી જ નહીં, કારણ કે પોતાને જ ખાવા માટે કંઈ ન મળતું હોય તો બીજાને શું આપે. એટલે સંતોને ભિક્ષા મળવી બંધ થઈ ગઈ. પછી શું કરવું? તો ગામની ભાગોળે એક તળાવ હતું, એનું નામ લખોટા તળાવ. તે લખોટા તળાવની પાળે ઝાડ નીચે સંતોનો ઉતારો હતો. મુક્તાનંદ સ્વામી જેવા આવા મોટા સંત છે, છતાંય એમને ઉતારા માટે કોઈ હરિભક્તોનું ઘર વાસ આવાસ નથી, પણ ગામની ભાગોળે ઝાડ તળે સંતોનું મંડળ ઉતરેલું છે, અને 50 સંતો સાથે છે. આમેય 50 માણસનું મોટું કુટુંબ હોય, તમે 5 માણસનું કુટુંબ ચલાવો છો, તમને અત્યારે ખ્યાલ આવે છે એક કુટુંબને ચલાવવામાં કેટલી બધી વસ્તુ સીધું સામગ્રી જોઈએ. 50 સંતોનું મંડળ હોય, ગામમાં ભિક્ષા માગવા માટે જાય, 5 ઘરે ભિક્ષા માગવાની. આપણે સમજી શકીએ છીએ કે 5 ઘરેથી કોઈ દિવસ 50 માણસનું મળે જ નહીં. હા, એવું કરી દીધું હોય કે બધા સંતોએ જુદા જુદા જવાનું ને 5-5 ઘરે એક એક સંતે ફરવાનું, તો પછી 5 ટાઈમનું મળે. હા, તો આખા મંડળના જે સંતો ભિક્ષા માગવા માટે ગયા એમાં ટોટલ 5 ઘરે જ ભિક્ષા માગવા માટે જવાનું. 1 ઘરેથી 1 રોટલો મળે, કોઈ જગ્યાએથી મુઠ્ઠી દાળ મળે, ચપટી ચોખા મળે, કે કંઈ ગઈકાલનું પડ્યું હોય એવું થોડું ઘણું મળે, તો આમાં તો 50 સંતોને કોઈ રીતે પૂરું થાય જ નહીં. આવું જ્યારે બન્યું ત્યારે સંતોએ પોતાની વાસ્તવિક પરિસ્થિતિ મહારાજને જણાવી કે મહારાજ, આવી મુશ્કેલી છે તો શું કરવું? અમે આથી થાકી ગયા છે, હરેરી ગયા છે એવું નહીં, પણ આપની આ અંગે જે કંઈ આજ્ઞા આદેશ હોય અથવા અમારે કેવી રીતે જીવન ટકાવવું, તો એવી જ્યારે એક પત્ર દ્વારા મહારાજને જાણ કરવામાં આવી, સ્વામિનારાયણ ભગવાને સંતોની પરીક્ષા કરી છે, સંતોને તાવ્યા છે. કેવી રીતે તાવ્યા? જુઓ, મહારાજે એક પત્ર લખ્યો અને એક વાર્તા, એક દ્રષ્ટાંત લખ્યો. રિયલ આ પ્રસંગ બન્યો હશે કે નહીં બન્યો એ ભગવાન જાણે, પણ એક સંત મહાત્મા હતા અને એની પાસે 4 શિષ્યો આવે છે. એક શિષ્ય કહ્યું કે મારે તમારો સમાગમ કરવો છે ને તમારી પાસે રહેવું છે. સંત કહે છે કે મારી પાસે કોઈ ખાવાની વ્યવસ્થા નથી, મને મારા પૂરતું માન મળે છે તો તું કેવી રીતે રહીશ? આપણે પ્રસંગ જાણીએ છીએ કે કોઈએ કહ્યું કે ભાઈ તમે જે ચડું કરો એનું એઠું પીને રહીશ, તમે ચોખા સાફ કરતા દાણા નીચે પડ્યા હોય રહીશ, તમારું પાત્ર ધોઈને રહીશ, ખાઈને રહીશ, એક કે હું તો હવા ભરખીને રહીશ. આ 4ની વાત મહારાજ કાગળમાં લખીને મોકલે છે, આપણે આવું તો નથી ને. પછી સંતોએ જાણ્યું કે શરીર હશે ને તો જ સાધના થઈ શકશે, શરીર હશે તો જ શ્રીજીની પ્રસન્નતા પ્રાપ્ત કરીશું, શરીર હશે તો જ શ્રીજીનો સંદેશો ગામો ગામ પહોંચાડી શકીશું, અને શરીર હશે તો જ શ્રીજી મહારાજની સ્વરૂપની નિષ્ઠા આપણે કરાવી શકીશું. આ પત્ર વાંચીને સંતોને સુરાતન ચડી ગયો કે કંઈ વાંધો નહીં, મહારાજ તો આપણી સાથે છે ને. અને લખોટા તળાવની અંદર કાછિયા લોકો, એટલે કે શાકભાજીનો વેપાર કરતા ને, એ લોકો શાકભાજી ધોવા માટે ત્યાં આગળ આવે, સડી ગયેલા
પીળા પડેલા નકામા શાકભાજીના જે પાંદડા ફેંકી દે ને એ પાંદડા ખાય અને સંતો નિર્ગમન કરવા લાગ્યા. આવી રીતે જીવન જીવે છતાં પણ આવા જ કપડાધારી બીજા જેને બાવા કહીએ એવા બાવાઓએ ઉપાધિ કરી અને ત્યાંના ધાંગધ્રાના એ વખતના જે નવાબ રાજા હોય એની પાસે ફરિયાદ ગઈ. આમ તો સંતોને હેરાન કરવા લાગ્યા, માર મારવા લાગ્યા. એટલે પછી સંતોએ પણ રાજા સાહેબને જણાવ્યું કે ભાઈ આવી રીતે અમે અહીંયા આગળ રહીએ છીએ અને સત્સંગ કરીએ છીએ તો અમને આ લોકો તરફથી આવો ત્રાસ છે. એ લોકોએ પણ ફરિયાદ કરી કે આ સાધુઓ ગામને બગાડે છે. સાધુઓ ગામને બગાડે એટલે વ્યસન છોડાવે એટલા માટે ગામને બગાડે. તો પેલા જે સાધુ પેલા બાવાઓ હતા ને એની પાસે તો પૈસા હતા, એમની પાસે તો સાધન સામગ્રી હતી, એટલે એ વખતના રાજાને થોડી લાંચ રૂશ્વત આપી. અને પછી આ સંતોએ પણ જ્યારે આ ફરિયાદ કરી રાવ કરી ત્યારે રાજાએ ન્યાય આપ્યો કે પાડે પાડા લડે એમાં અમે શું કરીએ. યોગીજી મહારાજ પરમ પૂજ્ય સંતસ્વામી આ દ્રષ્ટાંત આપતા આ પ્રસંગ કહેતા ત્યારે કહેતા કે ક્યાં પાડા અને ક્યાં ગાય. તો ગાય જેવા સંત, ગરીબ ગાય જેવા સંતો હતા, પણ રાજાએ પણ આવો ન્યાય કર્યો, સંતોએ સહી લીધો. ફરી મહારાજને જણાવ્યું કે મહારાજ આવું છે તો શું કરવું. એ વખતે મહારાજે સંતોને બહુ સરસ વાત કરી અને નરસિંહ મહેતાનું જે પદ એ સંભળાવ્યું. મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે મહારાજની ઈચ્છા છે કે ગમે તેમ થાય પણ આ સત્સંગ છોડવાનો નહીં અને કોઈ દિવસ દૈહિક કોઈ ફરિયાદ કરવાની નહીં. મુક્તાનંદ સ્વામીએ એ પ્રસંગનું એક પ્રચલિત પદ લખ્યું. મધ્યના 47ના વચનામૃતમાં આ પદની સત્સંગી માત્રને શીખવાની મહારાજની આજ્ઞા છે અને એ પદને મહારાજે પણ એ વખતે વચનામૃતમાં મૂક્યું છે, ઉલ્લેખ કર્યો છે, પ્રચલિત પદ છે.

કેટલાક કવિતાના જે પદો છે એ પદોની અંદર કેવી ઉચ્ચ કોટીની ભાવનાઓ છે, કેવા ઊંચા શબ્દો વાપરેલા છે, કેવી એની અંતરની ભાવના છે આપણે જોશું. પણ મુક્તાનંદ સ્વામી કવિ હતા, મુક્તાનંદ સ્વામી કથાકાર હતા. રામાયણની જ્યારે કથા કરતા અને એવી જ રીતે સ્વામિનારાયણ ભગવાનના સમયની અંદર પણ કથા કરતા તો 1000 માણસ બેઠા હોય તો 1000-1000 માણસના પ્રશ્નોનું સમાધાન થાય. ગુણાતીતાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીની વાણીને ગંગાના પ્રવાહનો ઉપમા આપી કે ગંગાના પ્રવાહમાં કોઈ ટકી ન શકે. એ મુક્તાનંદ સ્વામી જ્યારે વાતો કરતા હોય ત્યારે વચ્ચે કોઈને કોઈ પણ પ્રકારના વિચાર પણ આવે નહીં, સૌ મહારાજમય થઈ જાય એવી સુંદર તેઓ કથા કરતા. મુક્તાનંદ સ્વામી લેખક પણ હતા. કેવી રીતે લેખક હતા આગળ આપણે જોઈશું. તો એમણે ઉત્તમ પ્રકારના ગ્રંથો પણ લખ્યા છે. મુક્તાનંદ સ્વામી સારા ગાયક હતા, બહુ સારું ઊંચું પ્રકારનું તેઓ શ્રી શાસ્ત્રીય ગાઈ શકતા અને વાદ્યના વાદક હતા, વીણા વગાડી શકતા અને બીજા બધા વાજિંત્રો પણ વગાડી શકતા. મુક્તાનંદ સ્વામી વૈદ હતા. કાર્યાળીનું 10નું વચનામૃત છે એમાં એનો પ્રસંગ આવે છે ને કે મહારાજના શરીરે કસર હતી અને મહારાજે લાંબો હાથ કરી અને સ્વામીને કહ્યું કે સ્વામી અમારી નાડી જુઓ. મુક્તાનંદ સ્વામીએ નાડી જોઈને કહ્યું મહારાજ કસર તો બહુ છે, સમગ્ર સત્સંગ સમાજમાં કસર છે, કારણ કે તમારા શરીરે સારું ન હોય તો સમગ્ર સત્સંગ સમાજ માટે સારું ન કહેવાય. તો તેઓ નાડી પરીક્ષક હતા, વિદ્વાન પણ હતા. કથા કરવી અને વિદવત્તા હોવી એ બંનેમાં બહુ ફરક છે. મુક્તાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાય શાસ્ત્રોક્ત છે ને એ પ્રતિપાદિત કરી શકે ને એવા જબરજસ્ત વિદ્વાન હતા, એ પ્રસંગ પણ આપણે હમણે જોઈશું. પછી આવું બધું હોવાને એની અંદર પાછા એવા જ ગુણિયલ હતા, સબગુણ પૂરન પરમ વિવેકી. મુક્તાનંદ સ્વામીના જીવનની અંદર તમામ ગુણો હતા. એની સાથે સાથે એક બહુ જ મોટી વિશેષતા એ હતી કે અત્યંત રૂપવાન હતા. રૂપવાન કેવા હતા તો એવું કહેવાય છે, અત્યારે આપણને અતિશયોક્તિ લાગે પણ મુક્તાનંદ સ્વામી જ્યારે સ્નાન કરતા હોય ત્યારે મહારાજની અમને આજ્ઞા હોય કે તમારું શરીર દેખાવું ન જોઈએ. સ્નાન કરતા હોય ત્યારે તો શરીર ઉપરથી કપડું ઉતારવાનું હોય ને, ઉપરનું કપડું તો ઉતારી લે ને. મહારાજની એવી આજ્ઞા હતી કે તમે સ્નાન કરો ત્યારે પણ તમારું ઉપવસ્ત્ર કે ગાતરિયું છે ને શરીર ઉપરથી કાઢવાનું નહીં, કારણ કે ત્યારે કોઈ સ્નાન કરવા માટે બાથરૂમની વ્યવસ્થા નહોતી. ખુલ્લામાં સ્નાન કરવાનું હોય, નદી તળાવમાં સ્નાન કરવાનું હોય તો બીજા સંતો ઉપરનું ગાતરિયું નીચે ઉતારીને સ્નાન કરતા હોય. મુક્તાનંદ સ્વામી માટે મહારાજની એવી આજ્ઞા હતી કે તમે ઉપરનું ગાતરિયું પણ ઉતારતા નહીં, કારણ કે એટલા બધા રૂપવાન હતા કે દિવસના સમયે મુક્તાનંદ સ્વામીનું શરીર જો ખુલ્લું હોય તો એમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાતું. અત્યારે માણસને આ અતિશયોક્તિ જેવું લાગે પણ આવા રૂપવાન હતા, રૂપ અને ગુણે યુક્ત આ મુક્તાનંદ સ્વામી હતા. મુક્તાનંદ સ્વામીની સાધુતા પણ એવી હતી, ગમે તેવો કોઈ હોય ને માર માર કરતો આવતો હોય તો એમના દર્શને જ એને શાંતિ થઈ જાય. એ ક્યારેય એમના જીવનની અંદર ક્રોધ એમણે કર્યો જ નથી એટલે તેઓ લખી શકે છે.

મુક્તાનંદ સ્વામી અત્યંત વ્યવહાર કુશળ હતા. તુલસીદાસના મંદિરની મહંતાએ સંભાળી અને એક અઠવાડિયામાં તો મુક્તાનંદ સ્વામીને સમગ્ર આશ્રમનો કારભાર સોંપી દીધો. વ્યવહાર કુશળતા કેવી હશે આ દ્રષ્ટાંતથી, આ પ્રસંગથી આપણને ખ્યાલ આવે છે. તો એવા વ્યવહાર કુશળ હતા અને આ બધાના શિરમોળ સમા એ સાચા અર્થમાં મુમુક્ષુ હતા. વચનામૃત

અંદર એમણે 91 પ્રશ્ન પૂછેલા છે, પણ પ્રત્યેક પ્રશ્ન એમની મુમુક્ષુતાને પ્રસન્ન શું કહેવાય બહાર લાવે છે કે મુક્તાનંદ સ્વામીની કેવી ઉત્તમ પ્રકારની મુમુક્ષુતા હતી. મુક્તાનંદ સ્વામી આવી રીતે સદગુણ પૂરણ, બધા જ ગુણોની અંદર ગુણિયલ પૂરણ હોવાય છતાં પણ એમના જીવનના એક બે પ્રસંગો એવા છે કે જેના પ્રમાણિકતાનું આપણને ખાતરી અપાવે છે કે કેટલા પ્રમાણિક હતા. એમાંનું એક લોયાનું છઠ્ઠું વચનામૃત છે. એ વચનામૃતની અંદર આમ તો શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીની બહુ વચનામૃતોમાં પ્રશંસા કરી છે. લગભગ 12 જેટલા વચનામૃતની અંદર મહારાજે મુક્તાનંદ સ્વામીની પ્રશંસા કરી છે. એમાં પહેલી વાત લખી છે સારંગપુરના ત્રીજા વચનામૃતમાં કે જે દિવસે અમે પ્રથમ લોજપુરમાં મુક્તાનંદ સ્વામીને દીઠા અને અદ્યપી પર્યંત મુક્તાનંદ સ્વામીને ચડતો ને ચડતો રંગ છે. આપણે જુઓ સત્સંગની અંદર આવીએ ને ત્યારે આપણો ચડતો રંગ હોય, આપણો ઉત્સાહ ઉમંગ અને આમ કંઈક કરી છૂટવાની ભાવના હોય, અને થોડાક દિવસ સત્સંગ કરીએ, સત્સંગની અંદર આવીએ ને, સત્સંગની ખીચડી પચી જાય ને, એટલે પછી જુઓ દશા. શોધી આવ્યો તું સત્સંગમાં રે ભજવા ને ભગવાન, આવ્યો તો એ તારા અંગમાં રે નહોતા મોટપમાન. ત્યારે નિર્માની હોઈએ ને નિર્માની થવાની ઈચ્છાવાળા હોઈએ, મુમુક્ષુ હોઈએ, હે, પણ શોધી આવ્યો તું સત્સંગમાં રે ભજવા ને ભગવાન, આવ્યો તો એ તારા અંગમાં રે નહોતા મોટપમાન. સૌ સંતને શિષ્ય નામ તો રે, થઈ દાસાનું દાસ. સંતોને પગે લાગે ને ચરણ ઘસી લે, અને પછી ધીરે ધીરે છે ને પ્રગતિ થતી જાય, પછી આમ વાંકો વળે, ચરણ સ્પર્શ ન થાય પણ વાંકો વળે, પછી નમન કરે, પછી ઢીચણે અડે, પછી છાતી સુધી આમ કરે સામ સામે આમ, અને પછી માથે હાથ મૂકીને જતો રહે આશીર્વાદ આપીને. શોધી આવ્યો તું સત્સંગ મારે, આ પ્રગતિ આપણી. મુક્તાનંદ સ્વામીને છેક સુધી આવી છે, શું કહેવાય, મહારાજે પ્રશંસા કરી છે કે જે દિવસે મેં પ્રથમ લોજપુરમાં દીઠા એવા ને એવા અદ્યપી પર્યંત એમનો ચડતો ને ચડતો રંગ છે. એટલા માટે કહી શકે

જેવી પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી. પહેલા દિવસે પ્રથમ જેવી પ્રીત હોય એવી ને એવી ઉત્તરોત્તર વધતી રહે એનું પ્રમાણપત્ર મહારાજે આપ્યું છે. બીજી વાત લોયાના ત્રીજા વચનામૃતમાં મહારાજે કહી કે અમે રામાનંદ સ્વામીના દર્શન કર્યા પહેલા 9 મહિના અને 10 દિવસ, મહારાજે 10 દિવસ નથી લખ્યા, 9 મહિના લખ્યું, પણ એ જે સમયગાળો આપણે કહીએ તો 9 મહિના અને 10 દિવસ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં મહારાજ વર્ત્યા છે. અમે એમને ગુરુ તરીકે સ્વીકારી અને આ પ્રમાણે અમે રહેલા છીએ, પરંતુ મુક્તાનંદ સ્વામીને ક્યારેય અમારા પ્રત્યે એવો શિષ્યભાવ નથી. જે દિવસથી અમારા એમને દર્શન કર્યા અને અંતરમાં અમારા પ્રત્યે જે ભાવ એમને ભગવાનપણાનો થયો તે ઉત્તરોત્તર એ ભાવ વધતો રહ્યો છે. સંપ્રદાયની અંદર એવી વાતો કહેવાય છે કે મુક્તાનંદ સ્વામીને 28 વર્ષે મહારાજનો નિશ્ચય થયો, પણ એ નિશ્ચય એટલે પરાપારનો, આપણા બધાનો નિશ્ચય ભેગો કરીએ ને તોય એ કોટીમાં ન આવે એવો અતિ ઉચ્ચ કોટીનો એ નિશ્ચય એમને ત્યારે થયેલો. લોયાના 6ઠા વચનામૃતની અંદર મહારાજ બે વાત કરે. એક, જ્યારે ભગવાનનો ભક્ત ભગવાનનું ભજન સ્મરણ કરતો હોય અને ભૂંડાઘાટ સંકલ્પ થાય, અને એ ભૂંડાઘાટ સંકલ્પ થાય ને કોઈ રીતે ટાળ્યા ટળે નહીં, વિચારે કરીને ન ટળે, આચારે કરીને એટલે કે દેહે કરીને ઊભો થાય, તાળી પાડે, આ કરે તે કરે, ગમે તેવા પ્રયત્ન કરે, તે છતાં પણ ભૂંડાઘાટ ન ટળે એની નિવૃત્તિ માટે મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામી જેવા સંત છે ને એમનું નામ સ્મરણ કરવું. મુક્તાનંદ સ્વામીનું નામ આપે છે તો મુક્તાનંદ સ્વામી કેટલા મહારાજના માટે મતે આદર્શ હશે, ત્યારે આવી એક અતિ ઉચ્ચ કોટીની જે વાત છે એમાં મહારાજ મુક્તાનંદ સ્વામીનું કહે છે. ખરેખર સંત માટે મુક્તાનંદ સ્વામીએ ઘણા બધા પદોમાં લખ્યું છે અને એ સાર્થક છે કે એવા જે સંત છે ને એનું સ્મરણ કરવાથી, એમનું નામ લેવાથી, એને યાદ કરવાથી ભૂંડાઘાટની નિવૃત્તિ થાય છે. એકવાર શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીએ જ કહ્યું, આમ તો એમના પ્રાપ્તિના પદોની અંદર એક પદની અંદર મુક્તાનંદ સ્વામી પોતે કહે છે કે મહારાજ માવજી મુજ પર ખૂબ અઢળક ઢળ્યા, મારું મંદિર ધામ કીધું. મારા ઉપર તમે ખૂબ કૃપા કરી છે, અઢળક ઢળ્યા છો, પણ મુક્તાનંદ સ્વામી મહારાજની પાસે નિષ્કપટ થાય છે. આવતું જોબન અનંગ દુઃખ દે ઘણું, તન તણા તાપ તે કેમ સમાવે. તમે મારા પર અત્યંત કૃપા કરી છે, મારે મોલ પધાર્યા છો અને બધું સાચું, પણ આવતું જોબન યુવાન અવસ્થા છે, આ

મહારાજ, એક મારી પ્રાર્થના છે, આવતું જોબન એટલે યુવાન અવસ્થા અને અનંગ એટલે કામદેવ, આવતું જોબન અનંગ દુઃખ દે ઘણું, આ મારે તનની ઉપાધિ. જો શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત કહેતા કે સત્પુરુષની ભેળો રે, કે એમ કરે અને સેવે, સેવે ભેળો રે કે તેમ કરે તો કારણ દોષ ન જાય. આપણી જે વાસના છે, કારણ શરીર જે ટાળવું છે ને, એને માટે ઘણા એવું કે ભાઈ સંતોનો સમાગમ કરે, સાથે રે, સેવે, આ બધા ત્રણે ત્રણ વસ્તુ છે ને બહુ સારી છે. સેવે એટલે કે સેવા કરે, સાથે રે, સમાગમ કરે. સેવે ભેગો રે, ભેગો રે તો ભીડો પણ સહન કરવાનું આવે, અથવા તો મોટા પુરુષની જે બધી ક્રિયા ગમો અણગમો આ બધું પણ સહન કરવાનું આવે. તો સેવે ભેગો રે ને કે એમ કરે, આ ત્રણે ત્રણની અંદર ઘણી વાર સંતો કહે છે આવું કોણ કરે. સેવે એટલે કે સેવા કરે, તો નોકર, નોકર હોય એને કઈ આજ્ઞા થાય, અથવા તો ગરજુ. સેવે ભેગો રે, પડ્યો રે, એટલે માખી મચ્છર પણ ભેગા જ રહે છે ને. સેવે ભેગો રે અને કે એમ કરે, કે એમ કરે ને એ દાસ અથવા તો નોકર, એને એવું જ કહેવાય. કેવું તો કોઈ પણ કરે, પણ એટલાથી કંઈ કારણ શરીર વાસના એ ટળે નહીં. વાસના ટાળવા માટે શું કે નિર્દોષ સર્વજ્ઞન અંતરાય ટાળે, ભગવાનને નિર્દોષ સમજે અને સર્વજ્ઞ જાણે, અંતર્યામી જાણે કે ભગવાન છે ને, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી, ઇસકે આગે ક્યાં છુપાએ, જિસકે હાથ મેં દોરી, ભગવાન બધું જ જાણે છે, સર્વજ્ઞ છે. અને પછી ત્રીજું કે નિષ્કપટ, એની પાસે કોઈ પણ પ્રકારનું કપટ ન રાખે. તો મુક્તાનંદ સ્વામી જાહેરની અંદર આવી વાત કરે છે કે મહારાજ, આવતું જોબન અનંગ દુઃખ દે ગણું, તન તણા તાપ તે આસ સર્વે પરહરી, પ્રીત તમ શું કરી, વરી હું વ્રહવંતી નાથ તમને મદન રીપુ મારવા. મદન એટલે કામદેવ, મદન રીપુ મારવા, તાપને ટાળવા, અર્પી હું તન મન નાથ તુજને, મારું શરીર તન મન આ બધું જ મેં તમને અર્પણ કરી દીધું છે, તમે જેમ કહો એમ મારી કરવાની તૈયારી છે. પણ એક એવી દ્રષ્ટિ કરો. અને ખરેખર જ્યારે જાહેરમાં અથવા તો ખાનગીમાં અંતરથી મોટા પુરુષની પાસે નિષ્કપટ થાય ને, ત્યારે ભગવાન કૃપા કરતા હોય છે. મુક્તાનંદ સ્વામી પછી કહે છે કે મીઠ

ભગવાને પછી એક મીઠી દ્રષ્ટિ કરી. અને એક દ્રષ્ટિ થાય ને, આપણે જિંદગી પર્યંત સાધન કરીએ, વત તપ જપ સાધન જે કંઈ કરીએ, અને મોટા પુરુષ આપણા ઉપર કૃપા દ્રષ્ટિએ કરીને જુએ. મધ્યનું સાતનું વચનામૃત ગઈકાલે થોડો ઉલ્લેખ કર્યો હતો કે ભગવાનનો ભક્તો એના અંતરમાં તો એવી ઈચ્છા છે, ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકેય સ્વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય એનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એને વૈરાગ્યની દુર્બળતા છે, એની ટાળાની શ્રદ્ધા હોય તોય પણ અયોગ્ય સ્વભાવ ટળે નહીં. ત્યારે વળી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, શું ઉપાય કરે ત્યારે વાસના ટળે, સ્વભાવ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કોઈ મોટા સંત છે, એની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ છે તેમ મંડ્યો રહે, ત્યારે પરમેશ્વર એને કૃપા દ્રષ્ટિએ કરીને જુએ, જે આ બચારો વૈરાગ્ય રહિત છે અને એને કામ ક્રોધાદિક દોષો પીડે છે, આવી રીતે મોટા પુરુષ કૃપા દ્રષ્ટિ કરીને જુએ. અને ભગવાનની કે મોટા સંતની જ્યારે દ્રષ્ટિ થાય, ત્યારે એની દ્રષ્ટિએ માત્રે કરીને દોષ માત્ર બળીને ખાક થઈ જાય, ટળી જાય ને તો ફરી ફૂટે, પણ બળી જાય ને પછી એને ફૂટવાની આશા નહીં. તો આ રીતે મુક્તાનંદ સ્વામી માટે મહારાજે કહ્યું કે ભૂંડા ઘાટની નિવૃત્તિ માટે પણ મુક્તાનંદ સ્વામીની વાત મહારાજે કરી. વાણી જેની ચંચળ હોય એને ટાળવા માટે પણ મુક્તાનંદ સ્વામીને આદર્શ આપી કે મુક્તાનંદ સ્વામી ધીર ગંભીર અને શાંત હતા. તો એમાં પણ મહારાજે મુક્તાનંદ સ્વામીની પ્રશંસા કરી. લોયાના 13ના વચનામૃતમાં મહારાજ કહે છે કે પુરુષ નારાયણને લઈને તો મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા કહેવાય. નારાયણને લઈ ભગવાનના સંબંધે કરીને તો આ પ્રમાણે મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન જેવા, જળ જેમ જળ તરંગ નહીં ભેદ કદા, તેજ અગ્નિ ભિન્ન કદા, એમ હરી હરી ધ્યાને પામે સદા. આવી રીતે ભગવાનને લઈને તો મુક્તાનંદ સ્વામીને પણ એવા કહેવાય, ભગવાન જેવા કહેવાય, એવી રીતે મહારાજે વાત કરી. અને મધ્યનું 62નું વચનામૃત છે ને, સંત સ્વામીને આપદાનું કહેતા, આ પ દા, આત્મનિષ્ઠા, પતિવ્રતાપણું અને દાસત્વપણું, આપદા. આ વચનામૃત છે ને, આ ચમત્કારી વચનામૃત છે, કારણ કે વચનામૃત ગઢડા મધ્યનું 62 એટલે ગઢડામાં નિરૂપાયેલું છે. એ જ દિવસે એ જ તારીખે શ્રીજી મહારાજ સુરતની અંદર સમગ્ર સંઘ સહિત છે. મુક્તાનંદ સ્વામી પણ સુરતમાં છે. હરિલીલામૃતની અંદર આખી આખ્યાન, આખું કડીઓ, બધું જ એનો ઉલ્લેખ સમયસર બધું આવે છે. તો આ પ્રમાણે મહારાજ અહીંયા મુક્તાનંદ સ્વામીને મધ્યના 62ના વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીને ઉદ્દેશીને વાત કરે છે. એમાં છેલ્લે મહારાજ રહસ્ય કહે છે. રહસ્ય એટલું કહે છે કે અમને મુક્તાનંદ સ્વામી પ્રત્યે ઘણું હેત છે, અત્યંત હેત છે, અને મુક્તાનંદ સ્વામીને ક્ષય રોગ થયો છે. ક્ષય રોગ એટલે એ વખતે રાજરોગ ગણતો, એની કોઈ દવા જ નહોતી. જેને ક્ષય રોગ થાય એ ક્ષય પામી જાય, નાશ પામી જાય, એવો ક્ષય રોગ થયો હતો. તો મહારાજ એ સમયે સમગ્ર સત્સંગ સમાજને, સંતો ભક્તોને કહે છે કે અમારા આશ્રિત એવા જે ભક્તો, એને ત્રણમાંથી એક અંગ દ્રઢ કરવું. એક આત્મનિષ્ઠા, કેટલું અઘરું છે. બીજું દાસત્વપણું, હાથ જોડીને હજુર રહેવું. અને ત્રીજું પતિવ્રતાપણું, ભગવાનને વિશે પતિવ્રતાની આ ટેક રાખવી. આ ત્રણ વાત કરીને પછી કહે છે કે એવું ન થાય તો ત્રણેય અઘરું દેખાય છે. તો કે જેને આવું હોય એવા સંતને વિશે આત્મબુદ્ધિ રાખવી. અને પછી મહારાજ કહે છે કે આ જે એને વાત કરી છે ને, એ બહુધા તો મુક્તાનંદ સ્વામી સારું કરી છે, કારણ કે એમને ક્ષય રોગ થયેલો છે અને રખે ને એમનો દેહ પડી જાય. અને મુક્તાનંદ સ્વામી પણ હાથ જોડે કે હા મહારાજ, હું પણ એમ સમજુ છું કે આ વાત મારા માટે જ કરી છે. એમને દાસત્વપણું પણ હતું, આત્મનિષ્ઠા પણ હતી. આપણે સૌ જાણીએ છીએ કે મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી બંને વિચરણમાં છે, અને એક ગામની ભાગોળેથી પસાર થયા ને તો ત્યાં આગળ એક બાવાએ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીને આમંત્ર્યા. ઘરે ગયા ને એટલે ઘરમાં પૂરી દીધા, ઘરમાં પૂરી બારે સાંકળ વાંચી અને પછી છરો ઘસવા લાગ્યો, શાર્પ કરવા લાગ્યો. આમાં કોઈએ પૂછ્યું કે કેમ કરે તો કે આમ સ્વામિનારાયણના મુંડિયા લાગમાં આવ્યા છે ને, નાક કાન કાપવા છે. એ બોલ્યો, બ્રહ્માનંદ સ્વામીએ સાંભળ્યું, મુક્તાનંદ સ્વામીએ સાંભળ્યું છે. બ્રહ્માનંદ સ્વામી હલી ગયા કે સમાજની અંદર બધું કરે ને ચાલે, પણ નાક કાન કાપે ને અને એમાંય નાક કપાય ને, એ બહુ અઘરું છે.
સમાજમાં નાક એનું જ કાપતા કે જેણે પંચ વર્તમાનમાંનું એક મોટું વર્તમાન લોપ્યું હોય, નાક ગમે તેનું ન કાપે. કોઈને માર માર્યો હોય કે નાની મોટી કંઈ ભૂલ થઈ હોય એવામાં નાક નહોતું કાપવામાં આવ્યું. નાક કાપવા માટેનું એક જ એ વખતનું દૂષણ સમાજની અંદર પ્રચલિત હતું કે કોઈ ખરાબ કર્મ કરે, અઘટિત કર્મ કરે, દુરાચાર આચરે ને તો જ એનું નાક કપાતું. અને નાક કાપી લે એટલે સાધુનું નાક કપાય તો કેવું એને લાગે. એટલા માટે મુક્તા બ્રહ્માનંદ સ્વામી બહુ ચિંતિત થાય છે અને મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામી આ તો બહુ ખરાબ. જો આવા સમયે આત્મનિષ્ઠા કેટલી, પ્રથમનું 56 કે આત્મનિષ્ઠા છે ને એ અંત સમયે ખબર પડે. અંત સમય એટલે જિંદગીના છેલ્લા સમય નહીં પણ પ્રસંગના અંતે, કોઈ પણ પ્રસંગ થાય ને એનો અંત ભાગ આવે ને ત્યારે આપણને ખબર પડે કે આપણી દ્રઢતા કેટલી છે, સમજણ કેટલી છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે અનંત જન્મ સુધી સગા સંબંધી બૈરા છોકરા માટે નાક કાન કપાવ્યા છે, આ વખતે ભગવાન માટે. પણ એ જરાય ચલિત થતા નથી. પછી તો આવી એમની દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી. રાઘવજત નામનો કોઈ એક માણસ ત્યાંથી નીકળે છે. પેલા બાવાને સરો ઘસતો જોઈને પૂછે, એટલે શું કરે? તો કે સરો ઘસું કેમ? કે સ્વામિનારાયણને મુંડિયા અંદર પૂર્યા છે ને એના માટે. અને ભગવાને એનામાં પ્રવેશ કરી અને એ બંનેને જેમ જગન્નાથપુરીની અંદર મહારાજાની સામસામા બેને લડાવ્યા હતા એવી રીતે રાઘવજત વચ્ચે પડી છે અને આ પ્રમાણે બંને સંતોનો છુટકારો થાય છે. પણ મુક્તાનંદ સ્વામીને એવી જબરજસ્ત આત્મનિષ્ઠા પણ હતી કે આવા સુખ દુઃખના પ્રસંગે, આવા વિકટ પરિસ્થિતિની અંદર પણ મહારાજ પ્રત્યેની એમની જે શ્રદ્ધા એ ક્યારેય ચલિત થતી નહીં. બીજો એક પ્રચલિત પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ, પ્રસંગ રમૂજી છે. હરિલીલામૃતમાં એનું ખૂબ સુપેરે વર્ણન કર્યું છે. વધારે પડતો આ પ્રસંગ બ્રહ્માનંદ સ્વામીનો છે પણ એમાં મુક્તાનંદ સ્વામીની સાધુતા બહાર આવે છે, શિરમોળ બને છે. પ્રસંગ એવો છે કે બ્રહ્માનંદ સ્વામી બીમાર થાય છે અને હવે એમનો દેહ ટકે એવો નથી. એટલે જ્યારે બધાને આ ખબર પડી એટલે મહારાજને બધા વિનંતી કરે છે કે મહારાજ કોઈ પણ ભોગે બ્રહ્માનંદ સ્વામી તો રહેવા જ જોઈએ, કારણ કે બ્રહ્માનંદ સ્વામી હોય તો જ તમારી મૂર્તિનું સુખ આવે. તમે રસઘન મૂર્તિ છો પણ એ મૂર્તિનો રસ બારે લાવવાની કળા કૌશલ્ય બ્રહ્માનંદ સ્વામીમાં છે. એટલે મહારાજને હસાવે, રમાડે, આ બધા જે આનંદ પ્રમોદ થતો હોય અને એ બ્રહ્માનંદ સ્વામી જો ન હોય તો. એટલે બધાએ મહારાજને પ્રાર્થના કરી. મહારાજ કે પણ એની આવરદા તો પૂરી થઈ ગઈ છે. અને બધાએ અંતરથી એવી પ્રાર્થના કરી કે મહારાજ અમારી આવરદા અમે બ્રહ્માનંદ સ્વામીને આપીએ. સભામાં એ વખતે જેટલા ભક્તો બેઠા હશે, મહારાજે કહ્યું સારું, તો દરેકે એક એક સપ્તાહ 7-7 દિવસની આવરદા બ્રહ્માનંદ સ્વામીને આપી. અને બ્રહ્માનંદ સ્વામી તો આ પ્રમાણે લાંબુ આયુષ્ય ભોગવતા થયા. પણ બ્રહ્માનંદ સ્વામીના મંડળની અંદર એક સાધુ હતા અને એ સાધુને કંઈક જે કંઈ બનાવ બન્યો હશે અને એમની ઈચ્છા થઈ કે મારે બ્રહ્માનંદ સ્વામીની સાથે નથી રહેવું. બ્રહ્માનંદ સ્વામી સાથે નથી રહેવું તો બીજી કોઈની સાથે તો રહેવાય નહીં. એટલે પછી વચલો માર કે હું ઘરે જતો રહું, નીકળી જાઉં. મુક્તાનંદ સ્વામીને આ ખબર પડી. મુક્તાનંદ સ્વામી એને આશ્વાસન આપ્યું, એમને પોતાની પાસે રાખ્યા. બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, મારો ત્યક્ત તિરસ્કૃત કરેલો છોડી દીધેલો ચેલો કેમ રાખ્યો? તો દરરોજ નિત્ય નિયમ પ્રમાણે જય સ્વામિનારાયણ કરવા માટે જાય એ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને જય સ્વામિનારાયણ કરવા માટે નથી જતા. આ વાત, આ પ્રસંગ મહારાજે કારિયાણીના નવના વચનામૃતની અંદર લખ્યો અને ટાઇટલ કેવું મૂક્યું? પાડાખારનો. પાડાખારની વાત છેલ્લાના 14 વચનામૃતમાં મૂકી છે કે પાડો છે એ કામે કરીને ભેંસને વિશે આસક્ત થયો હોય અને વચ્ચે કોઈ પણ આવે તો એની ખા ભૂલાવી દે. પછી બીજો સામે પાડો હોય તો પાડાને મારી નાખે. અને કોઈ માણસ હોય ને એ માણસે પણ જો એને રોક્યો હોય તો ત્યાં સુધી સમાજની અંદર તો એની લોક વાયકા છે કે માણસ મરી જાય ને ત્યારે જે જગ્યાએ એનો રાખનો ઢગલો હોય ને એને પણ એ પાડો માથા મારીને એ ઢગલો પણ ફેંદી નાખે. આટલી બધી એને એમાં આસક્તિ હોય છે અથવા આવું એને વિશે ખાર વેર બંધાય છે. મહારાજે આ વચનામૃતનું ટાઇટલ મૂક્યું પાડાખારનું. હવે જે સંતો વચનામૃતના સંપાદક હોય એ પોતાનો પ્રસંગ બન્યો હોય એને આવા ટાઇટલથી નવાજી શકે ખરા? આવું ટાઇટલ મૂકે? પ્રસંગ કદાચ મહારાજની ઈચ્છા આજ્ઞા હોય લખવો ઘટે ને તો પણ એને ડાયલ્યુટ કરી નાખે.
લોયાના છઠ્ઠા વચનામૃતની હું વાત કરતો, મહારાજે મુક્તાનંદ સ્વામીની પ્રશંસા કરી અને પણ એમાં શબ્દ કેવો મૂક્યો કે મુક્તાનંદ સ્વામી જેવા લોક વ્યવહારે મોટા. મુક્તાનંદ સ્વામી ઉંમરમાં મોટા છે, સાધુતામાં મોટા છે, ગુણે કરીને મોટા છે, રૂપથી મોટા, બધી રીતે આપણે જોયું મોટા છે. પણ મહારાજ શબ્દ કેવો મૂકે છે, કોઈ ડિગ્રીધારી હોય અને ડિગ્રેડ કરવામાં આવે ને, કોઈ વ્યક્તિ હોય ને બુદ્ધિશાળી હોય અને કે આ બહુ ડાયો છે, સારું લાગે. પણ એક દોઢ ડાયો છે તો ડાયો છે ને સારું, પણ દોઢ ડાયો કે તો એક કરતા બીજો અડધો વધારે સારું કહેવાય. દોઢ ડાયો એટલે સમાજની અંદર નકામો, કઈ કામનો નથી, નકામો માણસ છે એવું થઈ ગયું. તો મહારાજ મુક્તાનંદ સ્વામીની મોટપ કે છે, પણ શું કે છે, શબ્દ કેવું વિશેષણ વાપરે છે, લોક વ્યવહારે કરીને. એટલે કે આધ્યાત્મિક માર્ગની મોટપ આંતરવૈભવ નથી, એમાં બાહ્ય મોટપને આધ્યાત્મિક માર્ગની અંદર કોઈ એની કિંમત જ નથી. આધ્યાત્મિક માર્ગ આંતર સાધનાનો છે, અને આંતર સાધનાની અંદર કે બાહ્ય જગત વ્યવહારની અંદર, લોક વ્યવહારની અંદર મોટો હોય. મહારાજે પ્રથમના 27માં એટલે લોકની અંદર જેની પાસે એક ઘોડું હોય એના કરતાં 10 ઘોડા એ મોટો કહેવાય, એવી રીતે લોકની અંદર જે મોટપ છે ને એ સ્થાનમાં મુક્તાનંદ સ્વામીને મૂકી દીધા. મુક્તાનંદ સ્વામી વચનામૃતના સંપાદક સંત છે, મોટા વરિષ્ઠ વડીલ સંત છે. જો એ ધારે ને તો એમાં લોક વ્યવહાર શબ્દ છે ને એ પ્રૂફ રીડિંગમાં ઉડાવી દે તો શું આવી જાય શબ્દ, મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંત. હે, અને પછી લોક વ્યવહારે મોટા, લોક વ્યવહારે મોટા એટલે દોઢ ડાયો, ડિગ્રેડ, અને મોટા એટલે ખરેખર મોટા. પણ આ મુક્તાનંદ સ્વામી છે ને, મહારાજે જેમ એને રાખ્યા ને એમ રહ્યા છે. મહારાજ કે લોક વ્યવહારે મોટા તો લોક વ્યવહારે મોટા, ખોટા તો ખોટા, એની કોઈ એને પડી નથી, એને ગણના નથી. સાચા અર્થમાં એ સાધુ છે, એ આંતરવૈભવ ખીલવીને બેઠેલા છે, મહારાજના રંગે રંગાયેલા છે. તો આ રીતે મહારાજ એમને આવી વાત કરે છે, તો પણ એ શબ્દ પ્રમાણિકપણે મૂકે છે, એ મુક્તાનંદ સ્વામીનું પ્રમાણિકપણાનું આપણને દ્યોતક દર્શન થાય છે. અંત્યના 24ના વચનામૃતમાં મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામીને વિશ્વાસનું અંગ. મહારાજ ગઢાળી જમવા માટે જવાના છે, આંબા શેઠનું આમંત્રણ છે. પ્રસંગ એવો છે કે આંબા શેઠે મહારાજને કહ્યું કે કેટલા સંતો આવશો, મહારાજે કહ્યું 5, તો કે બસ, મહારાજ કે 50 લાવશું, તો કે બહુ સારું. આંબા શેઠની પણ એટલી જ લિમિટ હતી, 50 આવે તો સારું. અને મહારાજ તો 5 ને 50 ને બદલે 1 મીંડું વધારીને ગયા, 500 સંતોને લઈને ગયા. અને મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછે છે કે સ્વામી, એક શેર જેટલા ચોખા હતા, એ ચોખા બતાવીને મહારાજ મુક્તાનંદ સ્વામીને પૂછે કે સ્વામી આટલામાંથી કેટલા માણસ જમે. મુક્તાનંદ સ્વામી પહેલી તો વાત એવી કરી કે મહારાજ આપ ધારો એટલા. મહારાજ કે ના, પણ આ આટલા ચોખામાંથી ખરેખર રસોઈ બનાવે તો કેટલા જમે. મુક્તાનંદ સ્વામીને રસોઈનું પણ જ્ઞાન છે, એમણે કહ્યું કે મહારાજ આટલા ચોખાની રસોઈ બનાવી હોય તો 10 માણસ જમે. મહારાજ કે બસ 10 જ જમે વધારે. એમ કરતા કરતા મહારાજની ઈચ્છા જોઈ મુક્તાનંદ સ્વામી વધારતા ગયા કે મહારાજ કે આમાંથી 500 માણસ પણ જમે. અને મહારાજને આજ એમને આગળ કહેવડાવવું હતું કે અમે ધારીએ એટલા માણસ આમાંથી જમે, 500 જમે ને 5000 પણ આમાંથી જમે. એકવાર મહારાજના હાથમાં રૂમાલ છે, મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે આ શું છે. બધાને ખબર પડે, 5 વર્ષનો છોકરો હોય ને તો એ કહી શકે કે આ રૂમાલ છે, એમાં પૂછવાનું ના હોય. તો મુક્તાનંદ સ્વામી કહે મહારાજ રૂમાલ છે, મહારાજ કે તલવાર છે. મુક્તાનંદ સ્વામી કોઈ પણ પ્રકારની શંકા વગર કે હા મહારાજ તલવાર છે. મહારાજ કે ના, અને તલવાર બતાવીને કે આ રૂમાલ છે, કે હા મહારાજ રૂમાલ છે. કારણ કે રૂમાલ અને તલવાર નામ પડાવનાર કોણ, પાડનાર તો હું તમે આપણે આપણા જેવા હોઈએ. કોઈએ પણ સમાજની અંદર કોઈ વસ્તુ જોઈ એનું નામ પાડ્યું, પણ એની અંદર પ્રેરણા કરવા વાળા કોણ, પ્રેરણાદાતા કોણ, અહીં સુધી અમને ખબર છે કે પ્રેરણાદાતા તો પરમેશ્વર છે અને એ પરમેશ્વર તમે છો. તો મુક્તાનંદ સ્વામી તલવારને રૂમાલ કહી શકે છે અને રૂમાલને તલવાર આપણે છે ને કેવા ખાતર કહીએ, હા મારા જાવ ને તમે રાજી. બિરબલ અકબરનો આવો પ્રસંગ આવે છે ને કે અકબરે બિરબલને પૂછ્યું કે શાકભાજીમાં સૌથી શ્રેષ્ઠ છું. અકબરની ઈચ્છા હતી કે રીંગણા સારા, એટલે બિરબલે રીંગણાના વખાણ કર્યા કે રીંગણા.
અકબર બાદશાહ કહે રીંગણા તો શું સારા, ઉનાળાની અંદર તો ચરકા લાગે ને ગરમ પડે ને આને તેને, કા રીંગણા નહીં સારા? અકબર બાદશાહ કે કેમ તમે ઘડીક રીંગણા સારા કહો છો ના? તો કે હું તો તમારો ચાકર છું, રીંગણાનો નહીં, તમે જેમાં રાજી એ રાજી, મારે ક્યાં એમાં બીજું કે શું કરવાનું. મુક્તાનંદ સ્વામીએ કંઈ એવી ભાવનાથી અકબર બિરબલનો આ પ્રસંગ જાણે છે અને મહારાજને નથી રાજી કરવા કહ્યું, પણ મહારાજને વિશે એવી નિસ્તર્ક બુદ્ધિ હતી કે ભગવાન જે કે એ ભગવાન તો સમર્થ છે, જે ધારે એને એ કહી શકે. તો આવી રીતે મુક્તાનંદ સ્વામીને વિશ્વાસનું અંગ. પછી બીજું કહ્યું કે મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતા કરવાનું અંગ, મુક્તાનંદ સ્વામીને અમારી પ્રસન્નતાનું અંગ. તો એમના જીવન દરમિયાનમાં આપણે જોઈએ છે વચનામૃતની અંદર જે એમના પ્રશ્નો છે ને એની અંદર પણ, હે મહારાજ તમે કયે પ્રકારે રાજી અતિશય રાજી થાવ, રાજી નહીં પણ અતિશય રાજી કેવી રીતે થાવ? તો મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામીને અમને પ્રસન્નતા કરવાનું એ અંગ. અને છેલ્લે સૌથી શિરમોળ છેલ્લાના 33ના વચનામૃતમાં મહારાજ કહે છે કે મુક્તાનંદ સ્વામી એવા સંત છે કે એને ધન દોલત સ્ત્રી અને પુત્રાદિકનો યોગ થાય અને કોઈ ગમે તેવો ચમત્કાર બતાવે ને તો પણ મુક્તાનંદ સ્વામી છે ને એ ચમત્કારને નમસ્કાર કરે નહીં, એટલે લખી શકે છે ને.

આનંદ સ્વામી માટે મહારાજને આવો વિશ્વાસ છે કે ગમે તેવા આપતકાળની અંદર પણ એને સ્ત્રી ધનાદિકનો યોગ થાય કે કોઈ ગમે તેવો ચમત્કાર કે પરચા બતાવે ને, તો પણ એ ચમત્કાર કે પરચાની અંદર મુક્તાનંદ સ્વામી લેવાય કે લોભાય નહીં. અને મધ્યનું 58મું વચનામૃત છે, એ મધ્યના 58ના વચનામૃતની અંદર મહારાજ બહુ સરસ વાત કરીને કહે છે કે સંપ્રદાયની પુષ્ટિ શેણે કરીને થાય, તો કહે છે કે રામચંદ્રજીના ઉપાસકો એને રામાયણે કરીને, કૃષ્ણના ઉપાસકો એને શ્રીમદ ભાગવત આદિ ગ્રંથી કરીને, એમ અમારા ઉપાસક હોય, અમને જે પોતાના ઈષ્ટદેવ જાણતા હોય એને સંપ્રદાયની પુષ્ટિ તો જન્મથી લઈને અમારા જે અવતાર, અમારા જે ચરિત્રો, એ અમારા ચરિત્રે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય. અને પછી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, અમને અમે તમને એવી આજ્ઞા કરીએ છીએ કે તમારો દેહ રહે ને ત્યાં સુધી તમારે અમારા ચરિત્રો લખવા. આવતીકાલે એ પ્રસંગને આપણે વિશેષ જોઈશું, પણ મુક્તાનંદ સ્વામીને મહારાજ આવી વાત કરે છે. મુક્તાનંદ સ્વામી કેવું ને કેટલું સાહિત્ય લખે છે એની વાત આવતીકાલે જોઈશું. પણ આ સાહિત્ય લખવાની જ્યારે વાત આવી ત્યારે, હવે સાહિત્ય છે ને બે રીતે લખાય, એક તો ગુજરાતમાં જન્મ છે એટલે ગુજરાતી ભાષામાં, જેને પ્રાકૃત ભાષા કહેવાય કે જે તે પ્રદેશની ભાષા. બીજી કે જ્યારે સર્વજનને સમાસ થાય એવી, વિદ્વાન વિદવત વર્ગ જેને માન્ય કરે એવી જો ભાષામાં સાહિત્ય લખવું હોય અને ભગવાનનું જીવનચરિત્ર લખવું હોય ને, તો એ સંસ્કૃત ગિરવાણ ભાષા કે જે સર્વને માન્ય કહેવાય, સર્વોચ્ચ ભાષા કહેવાય, એ ભાષાની અંદર જો અમારા ચરિત્રોને લખવામાં આવે ને તો એ સર્વ એને માન્ય કરે. પણ મુક્તાનંદ સ્વામી તો શરૂઆતના વર્ષોની અંદર એને આ રીતે રામાયણ વગેરે ગ્રંથોનો અભ્યાસ હતો, સંસ્કૃત પ્રારંભિક સામાન્ય ભણેલા, જે બધા અમે સંતો બધા ભણીએ છીએ ને બે ચાર વર્ષ સુધી, આપણને ખાલી ઊંડ રૂલરૂક એ બધું આવડે એટલે આપણને લાગે કે આપણે સંસ્કૃત ભણી ગયા, અથવા તો બે શ્લોક બોલીએ એટલે લોકોને લાગે કે સંસ્કૃત વાંચતા આવડે, એ વસ્તુ જુદી છે. પણ મહારાજે તો મુક્તાનંદ સ્વામી સામે દ્રષ્ટિ કરી કે સ્વામી તમે સંસ્કૃત ભણો. મુક્તાનંદ સ્વામી કેટલા ઉચ્ચ કોટીના આજ્ઞાપાલક છે, એમની ઉંમર 51 વર્ષ વટાવી ગઈ છે, વનમાં ગયેલો છે. માણસ વનમાં જાય ને એટલે પાછો ન આવે. વનની અંદર છે ને 5 વન છે, 51, 52, 54, 55, 57 અને 58. આ 5 વન છે, 5 વર્ષ વનમાં રહેવાનું હોય એમાં માણસ જીવો ને તો જીવે ને ત્યારે ઉપડી જાય. એવું કે છે વનની અંદર પ્રવેશ કરે ને નક્કી નહીં વનમાંથી બહાર નીકળે, બહાર નીકળે પછી એક દસકો ખેંચી જાય, પણ ન નીકળે તો ના નીકળે, વનમાં ને વનમાં અટવાઈ જાય, ઉપડી જાય. મહારાજે 51 વર્ષની ઉંમર છે અને મુક્તાનંદ સ્વામી સામે જોઈને મહારાજે પોતાની રુચિ બતાવી. શ્રીજી સ્વામી કહે સુસંત અમને વિદ્યા ભણે તે ગમે, માટે સ્નેહ સમિત નિત્ય ભણજો વિદ્યા વિશેષે તમે, પુષ્ટિ સંતત સંપ્રદાય તણીતો વિદ્વાન થી થાય છે, જો વિદ્વાન ન હોય સાધુ જન તો તે પંથ નિંદાય છે. સ્વામી સંપ્રદાયની પુષ્ટિ તો સંપ્રદાયના શાસ્ત્રોથી થાય છે, પણ એ શાસ્ત્ર પણ વિદ્વાન સંતોએ લખેલા. સ્વામિનારાયણ ભગવાનનું જે વચનામૃત છે ને, એ વચનામૃત અત્યાર સુધી ગુજરાતીમાં હતું, અને હરિસુદ્ધા હરિવાક્ય સુદ્ધા સિંધુ એ વચનામૃત જ છે, એ સંસ્કૃતમાં છે, પણ એનું જ્યારે લોકભોગ્ય રીતે હિન્દીમાં ટ્રાન્સલેશન કરવાનું હતું, પરમ ભગવદીય શ્રી હર્ષદભાઈ દવે સંપ્રદાયના સાક્ષર કહેવાય, સંપ્રદાયના બધા જ ગ્રંથો એમણે લખેલા છે, એમની કલમમાં વાણીમાં પેલામાં જાદુ છે. પણ જ્યારે વચનામૃતનું હિન્દીમાં ટ્રાન્સલેશન કરવાનું આવ્યું ને, ત્યારે તો હર્ષદભાઈએ જ બાપાને, પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, બાપા મારાથી એ કામ ન થઈ શકે, કારણ કે મારું હિન્દી એટલું પાવરફુલ નથી. બાપાએ કહ્યું તો આપણે હિન્દીમાં કરવું છે તો શું કરીએ, અને એમણે એક શાસ્ત્રી શોધી કાઢ્યા, રામ સ્વરૂપ શાસ્ત્રી કરીને હતા, હિન્દીના બહુ જ પ્રકાંડ પંડિત હતા અને બહુ જ હિન્દીમાં પ્રભુત્વ હતું, અને એમણે હિન્દીમાં વચનામૃતનું પ્રથમ જે ટ્રાન્સલેશન કર્યું છે ને, રામશંકર શાસ્ત્રીએ કરેલું છે. હવે તમે સારંગપુરનું 7મું વચનામૃત નૈમિષારણ્ય ક્ષેત્રનું વાંચો ને, કે જેમ અતિ તીખી અણીવાળું બાણ હોય અને એને ભીતમાં ઘા કરે ને તો સોંસરું નીચે જાય, અને એ બાણમાંથી થોથું કાઢી નાખ્યું હોય, લો પછી ઉથડકીને પાછું પડે, થોથાનું હિન્દી શું કરવું,
ઉથડકીને પાછું પડે. ઉથડકી એનો એનો એનું હિન્દી શું કરવું, એ કોણ હિન્દી કરી શકે? એ જો ગુજરાતમાં જન્મો હોય ને તો એ ઉથડકવું હું ને થોથું હું એનું કંઈક નજીકનો શબ્દ લાવી શકે. બાકી અહીંયા વિદેશની અંદર જે માણસ જન્મ્યો હોય અને એ અંગ્રેજ એ જ વચનામૃત જે ગુજરાતી છે એનું અંગ્રેજી કરે ને ઉથડકવાનું અંગ્રેજી શું કરો આત્મસ્વરૂપ સામે, કાંઈ થાય? બહુ અઘરું પડે ને. તો મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે છે કે કોઈ વિદ્વાન ગ્રંથ લખે અને તમે જે અમારા ચરિત્રો જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, એવા તમારા મુખે જો લખાય ને એની વાત આખી જુદી. અને મુક્તાનંદ સ્વામી 51 વર્ષની ઉંમરે સંસ્કૃત ભણવાનો પ્રારંભ કરે છે. અશક્ય કહેવાય. અને સંસ્કૃત ભણે છે એટલે એષઃ અશ્વઃ, અશ્વઃ ધાવતી, આ ઘોડો છે, ઘોડો દોડે છે, આવું સંસ્કૃત નહીં, પણ મુક્તાનંદ સ્વામી એવું સંસ્કૃત ભણ્યા કે એ વખતે વિદ્વાન વિદવત વર્ગની અંદર એવું કહેવાતું કે કોઈ પણ સંપ્રદાય હોય ને તો એ સંપ્રદાયને વિદ્વાનો માન્ય કરે તો એને સંપ્રદાયમાં સ્થાન મળે, નહીંતર એ પંથ કે વાડો કહેવાય, અથવા તો કોઈ બાપુની જગ્યા કહેવાય. સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી છે. હિન્દુ સનાતન ધર્મની અંદર આ એક ઉચ્ચ કોટીનો સંપ્રદાય છે એવું પ્રતિપાદિત જો કરવું હોય તો એ વખતના જે સર્વોચ્ચ વિદ્વાનો હોય એને માન્યતા આપે તો એ સંપ્રદાયમાં સ્થાન પામે. વિદ્વાનો માન્યતા ત્યારે આપે કે એ વખતના ત્રણ જે ગ્રંથ શ્રી ભાષ્ય, ગીતા, ભાગવત અને ઉપનિષદ, આ ત્રણના ઉપર સંપ્રદાયનું પોતાનું ભાષ્ય એટલે કે ટીકા, ટીકા એટલે આપણે કહીએ ને કે આ ટીકા કરે છે, નિંદા નહીં પરંતુ એના ઉપર ગ્રંથ લખે, પોતાનું મનન વિવેચન આપી શકે. આને સંપ્રદાયમાં વિદ્વાન વિદવત ભાષામાં એને પ્રસ્થાન ત્રય કહેવામાં આવે છે. ગીતા, ભાગવતને ઉપનિષદ ઉપર પોતાના સંપ્રદાયનું આગવી મૌલિક તત્વજ્ઞાન જાહેર કરી શકે, રજૂ કરી શકે અને એને વિદ્વાન વિદ્વાન વર્ગ માન્ય કરે તો એ સંપ્રદાયને સ્થાન આપે. મુક્તાનંદ સ્વામી 51 વર્ષની ઉંમરે મહારાજની આજ્ઞાથી સંસ્કૃત ભણે છે અને ગીતા ઉપર, ભાગવત ઉપર અને ઉપનિષદ ઉપર એમણે સ્વયં ભાષ્ય રચ્યું. પ્રસ્થાન ત્રય ઉપર ભાષ્ય લખી શકે એવા વિદ્વાન થાય છે. કેટલી ઊંચી મહારાજની આજ્ઞા પાળવાની મુક્તાનંદ સ્વામીની તમન્ના છે. એમના જીવન પ્રસંગ ઉપરથી આપણે જાણ્યું. બીજા એના કેટલાક જે પ્રસંગો છે તે આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ.

સ્ટેજ થોડું પાકો છે અને જે નૃત્ય કરનાર એના બધાના પગ ભારે છે, પણ તો એ સ્ટેજ સક્ષમ છે એટલે કોઈ વાંધો ના, એ તો સ્ટેજ તોડી નાખતા લોકો. બીજી વાત કે જો આ સન્માન આપણને ના હોય, મારા સ્વામીની મારા સ્વામી બધું કરતા છે અને આપણે મારા સ્વામીને આગળ રાખીએ તો પછી આપણે છૂટકો થાય, વાંધો ના આવે. પણ મારા સ્વામી ભગવાનને આગળ રાખવા તો હરિકૃષ્ણ મહારાજ આગળ રાખ્યા એટલે આપણે બધું કામ ચાલે આગળ ને આવે. અને આ સત્સંગના મૂલ્યો કેવા છે, સુંદર દાસ દાસ ભાવ આવે, બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને મહિમા મહિમા એક બી અંદર અંદર અરસ પરસ મહિમા સમજી તો ઘણા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને એક એક લક્ષણ એક એક ગુણ જે મહિમા દાસ ભાવ અને અરસ પરસ પ્રીતિ રાખવાની મહિમા સમજવાની આવા બધા મૂલ્યો છે, એટલા સુંદર મૂલ્યો છે. તમને કોઈ પ્રશ્ન રહે નહીં, બહાર તો રહે પ્રશ્ન, બહાર તો તમારે પૈસા ઓછા હોય ના હોય તો એ પ્રશ્ન નડે જ નહીં. આપણે આ બધા મહિમા સમજ્યા હોય અરસ પરસ તો એ જે બહારની ઉપાધિ જેવું લાગે છે એ ના રહે. એટલે સત્સંગમાં પગ પડ્યો અને આનંદ આનંદ આનંદ થાય. અને જે બધી ખામી રહે છે એ આપણી કચાશ છે. મહારાજને આપેલા મૂલ્યો એમાં કોઈ કચાશ નથી અને આપણે સુખી કરવા માટે જ એક એક મૂલ્યો છે. અક્ષરધામમાં તો તેજનો અંબાર છૂટે એટલે ત્યાં રાત્રિ ને દિવસ બેમાંથી એક રહે, રાત્રિ કે આ દિવસ બે સાથે આવે નહીં. તો સત્સંગમાં જે આપણે આ મહિમા વગેરે જે સમજીએ છીએ એમાં દુઃખ આવે જ નહીં. બહારની પરિસ્થિતિ એ જે ખરેખરો સત્સંગ સમજનારા સત્સંગ એને બહારની ઉપાધિ પણ આ રીતે ટાળી નાખે. અને હંમેશા જેને સત્સંગ થયો, સત્સંગ નામ પડ્યું એ સુખી થઈ જાય. અને જે સુખી નથી થતા અને અંતરમાં કજ્યો રે અવરે રાસ્તે ચાલીએ દાસભાવને બદલે બાપ ભાવ રે તો ક્યાંથી સુખ આવે. અને મહિમા સમજને પોતાને મહિમા સમજે અને પોતે માન બધું જોઈએ અને સામાન ના સમજે તો દુઃખનો પાર નહીં. સત્સંગ છે આમ કરી તો સુખ, આમ કરી તો દુઃખ આવી જાય. અવરે રસ્તે ચાલે આમ મૂલ્યોનું જે મહારાજે આપ્યું છે એ મૂલ્યોને વિપરીતપણે દ્રષ્ટિ કરે અને તો તમે દુઃખી થાય. સત્સંગ આવો સત્સંગ મળ્યો છે જેમાં કોઈ વાત ખામી નહીં. અને મહારાજ નિષ્કુળાનંદ સ્વામીએ
कीर्तन में 64 पदी त्या सुख सुख सुख नो अंबार त्या केवी आवे एटले आवे छे तो आपणी कचास छे। सत्संगनो वांक नथी, सत्संगमां तमे एंट्री करी त्यांथी सुख सुख आवे। अने अत्यारे आपणे आगर आगर वधी रह्या छे એટલે શરૂઆતમાં પણ એવી સમજણ આવી જાય, એવી સમજણ આવી જાય બધું સમાધાન થઈ જાય, અંતર બહાર બધે જ સુખી સુખી રહે। એટલે સત્સંગ, દિવ્ય સત્સંગ મળ્યો છે એને બરાબર પચાવવા આપણે જો સત્સંગ બધું જ છે, બધું જ છે। અને એમાં એક મોટા મોટી કલમ અભાવ ગણી, એ બધું તમને નાશ કરી નાખે બધું। તમે ગમે એટલા હાઈ પાવર ઉપર હો પણ તમને રાગ બનાવી દે એ અભાવ ગણી એવી વાત છે। અને શ્રીજી મહારાજથી લઈને બધા બધા સદગુરુ સંતો અને એકાંતિક ભક્તો પણ કોઈએ સમર્થન આપ્યું નથી અભાવ ગુણ લેવા। અને મહારાજ તો કહ્યું કે રોજ પ્રાર્થના કરવી, રોજ પ્રાર્થના કરવી કે અભાવ ગુણવા પડીએ નહીં, એ તો બધું જ તમે સુખ આવે જ નહીં। તો એ અભાવગણની મોટી કલમ છે, એ આપણે જીવમાંથી કાઢી નાખવાની છે। અને કદાચ અભાવગણ લેવાઈ ગયો તો એને પ્રયાસિત કરું, નાનું મોટું પ્રયાસિત પોતાને પોતાને બધા બધે તો સ્વાઈ પાસે ક્યાં પહોંચે, પણ આપણા પોતા નાના નાના મોટા પ્રયાસિત લઈ લેવા, પાંચ દંડવડ કરવા, 20 મારા ફેરી, એવી રીતે આપણે આપણે કરી લઉં તો સદાય સુખિયા। અને સત્સંગમાં આવે અને દુઃખ માત્ર રહે નહીં, અને જે દુઃખ રહે છે એ આપણી કચાશ છે। અને શ્રીજી મહારાજે વાત કરી, પોતે સ્વયં વાત કરી કે જે સંતો ભક્તો બધા દિવ્ય છે અને તેમાં દિવ્ય છે નિર્દોષ છે, સંતો ભક્તો બધા નિર્દોષ છે અને એમનો મહિમા સાંભળવો અને બીજાને વાત કરવી એકદમ સેફ સાઈડ, તો કોઈ કાંઈ એક તો મહિમા હોય અને એટલે અટકે નહીં, તેના ગુણગાન ગાવા, બીજાને આગળ વાત કરી તો ક્યાંથી દુઃખ આવે, અરસપરસ બધું ઝીરો ઉપર આવીએ અને આપણે આનંદ આનંદમાં રહીએ। જો સત્સંગ હરિભક્તો સંતો મહારાજના વખતથી લઈને આજ સુધી જેટલા એકાંતિક ભક્તો થયા છે એ એમનું સુખ મહારાજ સ્વામી જેવું જ, તો આપણે સત્સંગ કરવામાં ઢીલ ના કરી, સત્સંગમાં આપણે તમે સત્સંગ જીવમાં સત્સંગ બહાર સત્સંગ બધે સત્સંગ સત્સંગની છોરો ઓળે તો આપણે એવા સુખી થઈએ, એવા સુખી થઈએ। મહારાજ પોતે જ આ બધા ગુણો લાવવાથી મહારાજ ખૂબ રાજી થાય, અને આપણે અવગુણ મહારાજ કે સંતો હરિભક્તો મને નિર્દોષ છે અને એટલું જ આપણે ગુણગાન ગાવા, હરિભક્તોના ગુણગાન ગાવા તો મોટો ખંભાતો ખંભાતી તારું વાગી ગયો અને પછી આ સુખ બહાર
જાહેરની અંદર અંદર. એટલે ખાલી આટલું જ કરો, આટલું જ હરિભક્તોના ગુણગાન ગાવા. તો આપણે આ મહારાજ ગેરંટી આપે, મારે કે જે હરિભક્તોના ગુણગાન ગાય તેના ઉપર અમે અતિશય રાજી થઈએ છીએ. મહારાજનો રાજીપો એટલે અબજો રૂપિયા બરાબરના. એને આપણે જો આપણી પસંદગી છે, આપણે ભાવગુણ લઈને કચરા બધું કચરો ઢોળાય, અથવા તો ભાવગુણનો ત્યાગ કરીને મહારાજને જે આપણને સુખી કરવા માટે તૈયાર છે, પડે પડે સુખી રહ્યો તો એવી ગોઠવણી કરી. એટલે સત્સંગ કરો, સમજીને કરો તો

0: મહારાજ ના મળ્યા તો ઠેઠ પ્રકૃતિ પુરુષોની બધું માયિક તત્વ છે એમાં કાંઈ માલ નથી. ઠેઠ પાતાલથી પ્રકૃતિ પુરુષોની બધું માયિક તત્વ છે. મહારાજ મળ્યા એ જ મોટી વાત છે, અને મહારાજ મળ્યા એ મોક્ષ, એમાં ક્લેશ માત્ર શંકા નથી. એક મહારાજ અને મોક્ષનો સંબંધ છે. મહારાજ જે તંત ધામ દઈને મુક્ત, એ ત્રણ બધાથી પર છે અને કોઈ લિંગ નથી. અને એનો જ કજ્યો છે બધું. દેહભાવ છે, ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધા નડે છે. તો મહારાજ આ ત્રણ દેહથી પર, ત્રણ અવસ્થાથી પર એ બધી વાત કરી છે. એમને જ લાગુ પડે, બીજા કોઈને નહીં. બીજા તો એ માર્ગે ચાલ્યા છે અને મળશે, પ્રાપ્ત થશે. મહારાજ એટલા જ માટે આવ્યા છે કે અમથા આંટો મારવા નથી આવ્યા, કે બધાને બધાનો મોક્ષ કરવો છે. અને એમને તો યોગી આવે તો કહ્યું કે આખા બ્રહ્માંડનો સત્સંગ કરાવે છે. એટલે એમની કેટલી મોટી ભાવના. અને આ બ્રહ્માંડમાં આવ્યા અને આપણે મનુષ્ય દેહ ધારણ કર્યું અને મનુષ્ય કર્યા, ત્યારે બધી વાત બની. નહીં તો મહારાજ સીધા દિવ્ય દેહ આવ્યા હોય, દિવ્ય લીલા કરી હોય તો આપણને સુખ, આપણને કોઈ મહારાજમાં મનુષ્ય ભાવ દેહ ભાવ એ રહ્યું ના હોય. એ મનુષ્ય દેહ ધારણ કરીને અને બધી લીલા કરી અને સુખ દુઃખ બધા જે મનુષ્ય દેહમાં રહીને જે કરે, એવું જ કર્યું છે. જેમ કોઈ દેહધારી હોય એવી ચેષ્ટા લીલા કરી છે. પણ ભેદ એટલો કે જે અમને દિવ્ય સમજે એ ખાટી ગયા, બાકી બધા રહી ગયા. ગમે એટલા બુદ્ધિશાળી હોય, સાધક હોય, સાધના કરી હોય, બધું મીડું, કોઈ કામમાં ના હોય. એટલે આપણે પણ આ ત્રણમાં જ ભગવાનનો દ્રઢ આશરો રાખો, બીજું કાંઈ નહીં. દ્રઢ આશરો અને એ બાજુ ધસ્યા જ રાખે, એ બાજુ ગતિ કરવી જ. દ્રઢ આશરો બાજુ ગતિ કરવી એટલું સહેલું કહે છે. આપણે કાંઈ કરવાનું જ રહ્યું નથી. ભગવાનનો દ્રઢ આશરો એમાં બધું આવી ગયું. એવો આશરો કરો છૂટે નહીં. મનુષ્ય ભાવ આવે એ આશરામાં પોલ, અને આશરો હોય તો આ બધું કાંઈ થાય નહીં. મહારાજને તમે એક જ થઈ.
1: આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તે જોમઈ. કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી, સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરિ. શોભો સાધુ ગુણે સદા શરણને જગતે અનાસક્ત છો, શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણું પાત્ર છો. धारी धर्म धुरा समुद्र सरखा गंभीर ज्ञाने जचो। नारायण स्वरूप दास गुणी ने स्नेहे जवंदु अहो। श्री स्वामी नारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। दिल्ली अक्षरधाम महोत्सव नी जय। अपने भगवान स्वामीनारायण ने गुरु हरि प्रमुख स्वामी महाराज ना व्यक्तित्व में साम्यता ए विषय एक बातों थोड़ा दिवस समझ्या अने आजे एनु अंतिम चरण छे। एटले आपणे ए वात समजता था कि पूर्ण पुरुषोत्तम भगवान स्वामीनारायण अने आपणा प्राण प्यारा गुरु हरि प्रमुख स्वामी महाराज ना व्यक्तित्व में अतिशय साम्यता रहेली छे। जेवा श्रीजी महाराज हता एवा आजे आपणने प्रमुख स्वामी महाराज ना दर्शन थाय छे। શ્રીજી મહારાજના જીવનમાં અનંત ગુણો હતા, એવા અનંત ગુણો, એવા દિવ્ય અને કલ્યાણકારી ગુણો આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને દેખાય છે। તો જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે એ વિષય એક વાતો આપણે સમજતા હતા। શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના ત્રીજા વચનામૃતમાં વાત કરી છે કે ભગવાને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે સર્વે સંભાળી રાખવી, તે સા સારું છે કે કદાપી અંત સમયે એ પ્રસંગ યાદ આવી જાય અથવા તો એ ઉત્સવમાં સાધુ બ્રહ્મચારી પાર્ષદ હરિભક્ત હોય એને હળ્યા મળ્યા હોય ને સાથે સેવા કરી હોય એ યાદ આવી જાય તો એને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને એ જીવ મોટી પદવીને પામે અને ભગવાનના ધામને પામે છે। એટલે આ ભગવાન અને સંતના લીલાચરિત્રો સંભાળી રાખવા પાછળનો મુખ્ય હેતુ છે અને એટલે જ ભગવાન અને સંત આ બધા મનુષ્ય ચરિત્ર આપણી જેમ કરતા હોય છે। જેમ પરમ પૂજ્ય મહંત સ્વામી ઘણી વખત વાત કરે છે કે ભગવાન અને સંત આપણી જેમ આ દેહ ધરીને આ પૃથ્વી ઉપર આવ્યા એટલે એમને મનુષ્ય ચરિત્ર કરવા કમ્પલસરી છે, કારણ કે આપણા જેવો મનુષ્ય દેહ એમને ધારણ કર્યો છે અને એ જ ચરિત્રમાં દિવ્યતા ડિવિનિટી રાખવી, દિવ્યતા રાખવી આપણી માટે પણ કમ્પલસરી છે। એ ચરિત્ર કરે તો જ આપણી સાથે હળે મળે ને આપણને આનંદ થાય, આપણો સત્સંગ કેટલો છે આપણે ચકાસી શકીએ અને સામે જો દિવ્યતામાં થાપ ખાઈ જઈએ મનુષ્ય ચરિત્રમાં તો પાછો એ બધો એ મનુષ્ય ભાવ આવ્યો કહેવાય અને સરવાળે બધું મીંડું થઈ જાય। એટલે એ તો ભગવાન અને સંત તો બધા અનેક પ્રકારના ચરિત્ર કરતા હોય એની પાછળના એમના અનેક હેતુઓ હોય। ઘણી વખત સ્થૂળ દેહ આપણને

તો અપહાર મહારાજે કર્યા છે. અને જે પ્રમુખ સ્વામી મહારાજ પણ ભલે સાધુ રૂપે છે અને ઘણી બધી મર્યાદામાં વર્તતા હોય, પણ એમના પણ અમુક ચરિત્રો એવા છે કે આપણને સહેજે મનુષ્ય ભાવ આવી જાય. પણ એ ભગવાન અને સંતની દરેક ક્રિયા તો કલ્યાણકારી છે. આપણા સંપ્રદાયમાં સમજણની દ્રષ્ટિએ, નિષ્ઠાની દ્રષ્ટિએ, આશ્રયની દ્રષ્ટિએ બહુ જ અગત્યની વાત છે. કારણ કે આ હોય તો આપણે સર્વ પ્રકારે આધ્યાત્મિક પ્રગતિ થાય. તો મહારાજે પણ ઘણા બધા એવા ચરિત્ર કરેલા ત્યારે આપણને અત્યંત મનુષ્ય ભાવ આવે. અને પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણી વખત ચરિત્ર કરે તો આપણને અત્યંત મનુષ્ય ભાવ આવે કે આને સાધુ કહેવાય કે નહીં. ઘણી વખત એવો મનમાં કોઈ આપણે એવો કોઈ ગુણ વર્તતો હોય તો આપણને એવો વિચાર પણ આવી જાય. અને ઘણી વખત પરોક્ષના લોકો એમને તો મનુષ્ય ભાવ આવી ગયો છે અને ઘણી વખત મંદિરે આવતા પણ બંધ થઈ જાય. પણ એ ભગવાન અને સંતના ચરિત્ર તો કલ્યાણકારી છે. મહારાજે પંચાળાનું ચોથું વચનામૃત લખ્યું છે, એમાં વાત કરી છે. 28 ગુણો મહારાજે જણાવ્યા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા, એવા 28 ગુણો મહારાજે કારણે આ ભગવાનને સંત દેખાડે. કોક વખત ઓછા પ્રમાણમાં દેખાડે, કોક વખત વધારે પ્રમાણમાં દેખાડે, કોક વખત મનુષ્ય જેટલા દેખાડે, કોક વખત મનુષ્યથી અધિક પણ દેખાડે. આપણને બધાને ધનનો નાનો મોટો લોભ તો હોય જ, એટલે તો આપણે સંગ્રહ કરીએ છીએ. બે રીતે સમજણથી આપણી ભવિષ્યની વ્યવસ્થાની દ્રષ્ટિએ થોડો લોભ પણ ખરો. એમ ભગવાન અને સંત પણ કોક વખત લોભ દેખાડે ત્યારે આપણને એમ થાય કે આ તો મારા જેવા જ છે. શ્રીજી મહારાજ એક વખત ગઢડામાં બિરાજમાન હતા અને આજુબાજુના બે ગામના બધા ગુણભાવીઓ, હરિભક્તો નહીં હા, ગુણભાવીઓ બધા ભેગા થઈને શ્રીજી મહારાજ પાસે આવ્યા કહેવા માટે કે અત્યારે વરસાદ નથી, તે તમે સ્વામિનારાયણ તો ભગવાન કહેવાવ છો, તે વરસાદ પાડો. અત્યારે અમારે વરસાદની આટલી તકલીફ છે અને તમે વરસાદ ના પાડો કેવું કહેવાય? એટલે મહારાજને આ કહેવા માટે ત્યાં ગઢડા આવ્યા. મહારાજે જોયું કે આ બધા સત્સંગી નથી. મહારાજ આમ અક્ષરોડીમાંથી બહાર નીકળતા અને બધા મળ્યા અને મહારાજે પૂછ્યું કે બોલો જય સ્વામિનારાયણ, શું પધાર્યા? કે અમે આ ગામના વતનીઓ છીએ અને અમે તમારી પાસે એક અરજ લઈને આવ્યા છે. મહારાજ કે બેસો. મહારાજ બેઠા, એ બધા બેઠા, કોઈ હરિભક્ત હતા નહીં, બધા ગુણભાવ્યો જ હતા. એ મહારાજ કે બોલો શું વાત છે? એટલે આ બધાએ કીધું કે અત્યારે ગયા વર્ષે દુષ્કાળ હતો. મહારાજ કે હા, આ વર્ષે પણ વરસાદ ખેંચાઈ ગયો છે, એટલે કે ઘણું મોડું થઈ ગયું છે, છતાં સિઝન જામી ગઈ, છતાં વરસાદ નથી પડતો. એટલે અમારા ખેતર બધા સૂકાઈ ગયા અને જમીન ઉપર તિરાડ પડી ગઈ છે, એટલી બધી સૂકી આ જમીન થઈ ગઈ છે. જો આ વર્ષે બીજે વર્ષ સળંગ દુકાળ પડશે તો અમે તો બહુ જ તકલીફ પડશે. માટે તમે સ્વામિનારાયણ તો ભગવાન કહેવાવ છો, તે તમે વરસાદ પાડો ને. એવું આમ પોઈન્ટ બ્લેન્ક મહારાજને કહ્યું, તમે સ્વામિનારાયણ ભગવાન કહેવાવ છો, વરસાદ પાડો કહે છે. એટલે મહારાજ એમની લોકોની સામે આમ જોઈ રહ્યા. પછી મહારાજ કે વરસાદ પડે ખરો પણ એક શરત. એટલે પેલા લોકોએ ગુણભાવીએ પૂછ્યું કે શું શરત? મહારાજ કે 300 રૂપિયા આપો તો વરસાદ પાડો. 300 રૂપીઝ તો વરસાદ પડે. એ વખતે મહારાજને ગઢડા મંદિરનું કામ ચાલતું હતું અને પૈસાની બહુ જરૂર હતી. મજૂરોના કડિયાના પગાર ચડી ગયેલા બધાના અને કામ બંધ થઈ ગયેલું. મહારાજને પૈસાની જરૂર હતી. મહારાજ કે એક શરતે વરસાદ પડે, 300 રૂપિયા આપો. પેલા કહો કે 300 રૂપિયા છે ને? મહારાજ કે વરસાદ પાડવાના, ક્લિયર કટ ડીલ, યુ ડુ ધીસ, આઈ ડુ ધીસ, ચોખ્ખી વાત છે. તો કે તમે તો ભગવાન કહેવા છો. મહારાજ કે હું ભગવાન છું એટલે તું તમે કહો ત્યારે વરસાદ પાડીશ. 300 રૂપિયા જોશે તો બધા એકબીજાના ખિસ્સા જોયા અને એકબીજાના ખિસ્સા ફંપોશે, કંઈક ભેગું હતું એ ફંપોશે. ભેગા કર્યા 300 રૂપિયા મહારાજને આપ્યા. મહારાજ કે એના કારભારીને બોલાવ્યા અને અરજી ઠક્કરે ગણ્યા. મહારાજ કે 300 બરોબર? તો કે આ મહારાજ કે જાઓ વરસાદ પડશે. પેલો કે એમ નહીં, અમે 300 રૂપિયા રોકડા આપ્યા, તમારે વરસાદ રોકડો પાડવો પડે. ઇટ વોઝ અ ક્લિયર કટ ડીલ ને? મહારાજ કે અમે બોલ્યા છે એટલે થશે, તમે લોકો ચાલતા થાવ ગામ તરફ, તમારી પાછળ પાછળ વાદળી આવશે, કાળું વાદળ તમારી પાછળ પાછળ ચાલ્યું આવશે અને તમે ગામમાં પણ જશો એટલે વરસાદ પડશે. પેલા કે ધારો કે ના પડે તો? મહારાજ કે તો 300 પાછા. પણ મહારાજ કે ના ના પડશે. કે પણ કે પેલા ઉપર તમે બોલો છો પણ આકાશમાં એક વાદળું દેખાડતું નથી ખબર, અને તમે કહો વરસાદ પડશે. મહારાજ કે એ તમારે નહીં જોવાનું, તમારે ચાલવાની શરૂઆત કરવાનું. ગઢડાની સીમ મૂકશો એટલે વાદળું તમારે ઉપર દેખાશે અને તમે જેમ જેમ ચાલશો એમ પાછળ પાછળ વાદળું તમારી તરફ ચાલશે અને તમે ગામમાં પગ મૂકો એટલે વરસાદ પડશે. બધા કહે સ્વામિનારાયણ આવું બોલે છે, 300 રૂપિયા વરસાદ પડવાના લીધા છે,
ચોખ્ખો મહારાજે કીધું.

સત પાડો 300 રૂપિયા જોશે, મારે ગઢડા માં જરૂર છે અત્યારે પૈસા ની. અને બધા વિશ્વાસે ચાલવા માંડે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન કેવા જાય, આટલું કોન્ફિડન્ટલી બોલે છે તો આપણે ચાલો. તે બધા ચાલતા જાય ને 4-5 ડગલા થાય ને ઉપર જોવે, ખરું વાદળું દેખાતું થઈ ગયા છે. અને થોડુંક આમ ગઢડાની સીમ મૂકી અને ત્યાં કાળું વાદળું દેખાણું ઉપર, ક્યાંથી પ્રગટ થયું ભગવાન જાણે, એટલે તો ભગવાન જ જાણે, સ્વામિનારાયણ જ જાણે. અને ઉપર કાળું વાદળું આવ્યું ને પછી એ લોકો ચાલે તો પાછળ પેલું વાદળું એમ એની દિશામાં જ આવે ને મોટું કાળું વાદળું. હા, અને જેવા ગામમાં પહોંચ્યા ધોધમાર વરસાદ, અને બધાની આજુબાજુ 2-3 ગામના જે હરિભક્ત ગુણભાવી આવ્યા હતા બધાના ખેતરોમાં વરસાદ ને પાણી પાણી થઈ ગયું, બધાની જમીન પોચી થઈ ગઈ ને પાછી અને વાવેતર થઈ શકે એવી જમીન થઈ ગઈ. ખરું સ્વામિનારાયણ ખરા, હા 300 રૂપિયા વરસાદ પાડ્યો કે છે. અને આખા રિજનમાં વાત પ્રસરી ગઈ, સ્વામિનારાયણ 300 રૂપિયા વરસાદ પાડે છે. તમે જો 300 રૂપિયા લઈને જાઓ તો સ્વામિનારાયણ તમને વરસાદ પાડી આપે, કે આખા રિજનમાં વરસાદ પ્રસરી ગયો. પણ ત્યાં તો ભગવાનની દયા થઈ અને મહારાજની કૃપા થઈને મહારાજે જાણ્યું કે ભાઈ આ વખતે દુષ્કાળ છે અને લોકોને તકલીફ પડશે, એટલે મહારાજે સંકલ્પ કર્યો અને બધાને પછી આખા સૌરાષ્ટ્રમાં બધે વરસાદ પડ્યો. પણ હવે આ વખતે કોઈ જોવે તો કેવું લાગે, કાં તો કેવો લોભી કહેવાય કે ઐશ્વર્ય છે બરાબર છે ને આત્માને વરસાદ પાડી શકે, પણ આમ 300 રૂપિયા માગી લઈ લે, સામેથી માગે કે 300 રૂપિયા મને આપો, એ કેવું કહેવાય. એટલે આવો લોભ ઘણી વખત દેખાય આપણામાં, પણ ભગવાન અને સંતને તો અંતરમાં એવો કોઈ જ લોભ નથી હોતો. એટલે મહારાજ આ પંચાળાના 4th વચનામૃતમાં બધું લખ્યું છે, 28 પ્રકારના ગુણ દોષ એ મહારાજે ગણાવ્યા છે, કામ ક્રોધ લોભ મદ મત્સર આશા તૃષ્ણા અહંકાર ઈર્ષા. કે આ ભગવાન અને સંત ગ્રહણ કરે ઘણી વખત મનુષ્ય જેટલા, ઘણી વખત મનુષ્યથી અધિક પણ ગ્રહણ કરે, ત્યારે આપણને એમ થઈ જાય કે આ તો આવા છે. પણ એ તો એ ચરિત્રમાં અનંતનું કલ્યાણ કરતા હોય, ભલે વરસાદ પાડ્યો પણ 300 રૂપિયાની સેવા પણ ગઢડા મંદિરમાં થઈ તેનું ઘણું સારું મહારાજે કર્યું હશે. એમ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ દેખાય, 1994 પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આવ્યા અને ત્યારે 4 મહિના રોકાયેલા, અને 4 મહિના પ્રમુખ સ્વામીએ શું પ્રોગ્રામ કરેલો, એ 94 સાલમાં અહીંયા આવ્યા પહેલા સ્વામી બેંગ્લોર ગયા હતા અને ત્યાં રાત્રે અહીંથી બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાંથી ફોન કર્યો, સ્વામી આ મંદિર બાંધકામ આવતી વખતે તમારે પ્રતિષ્ઠા કરવી છે 95માં, પણ મંદિર તો માન પૂરું થશે ને હવેલીને તો સંકલ્પ જ ના કરશો. અને સ્વામી આખી વાત સાંભળી 10 મિનિટ પછી એકદમ પાવરમાં આવી ગયા, સૂતા હતા રાત્રે અને સૂતા સૂતા વાત કરતા હતા. સ્વામી કે સમજી રાખો, જે દિવસે નક્કી કર્યું કે મંદિરને હવેલી બંને જોડે કરવી છે તે દાડે મારો ઉપલો માળ ખાલી નહોતો, અને મંદિરને હવેલી બે થશે, પૈસા ક્યાંથી આવશે, માણા ક્યાંથી આવશે, પથ્થર ક્યાંથી આવશે, લાકડું બધું મારા મનમાં હતું. અને ના શું થાય કે પથરા બધા છાતી ઉપર આવીને પડ્યા છે અને ચડતા કેમ નથી, કે બંગડી પહેરીને બેઠા છો કે, અને જે સ્વામી પાવરમાં સાંઈ કે હું આવું છું લંડન. અને એક વખતે સ્વામી નિર્ણય આપણ 94માં સ્વામી અહીંયા આવ્યા અને સવારથી રાત સુધી સાથેના સંતો નારાયણ મુનિ સ્વામી ત્યાં રિપોર્ટ લખતા હતા કે હરિભક્તને મળે ને શું તારે તારી કેટલી સેવા હતી, તો કે બાપા કે 5000 પાઉન્ડ. કેટલી આપી? 4000 પાઉન્ડ. તો કે બાકી રહી ને 1000 જે અત્યારે લેતો આવી. કે સ્વામી અત્યારે તો મારે જોબ પર જો, તો સાંજે લઈને આવજો સભામાં, ચૂકતો નહીં કે ચોખ્ખું જ કહેવાનું મંદિરની સેવા લખવાની. અને સ્વામી એવું 2-3 દિવસ પ્રકરણ ચલાવ્યું, આપણે તો સીધું લોભ જેવું જ દેખાય. અને સ્વામી 2-3 દિવસ પ્રકરણ ચલાવ્યું અને પછી એક દિવસ ચોથે દિવસે જે વ્યવસ્થાપક ત્યાં દરવાજે ઊભા હોય ને, સ્વામી કે જો સમજી રાખો જેને લખણી લખાવી હોય નવી અથવા જૂની સેવા બાકી હોય પૈસા લઈને આવે ને એટલાને જ અંદર આવવા દેજો, બાકી મારે કોઈને મળવું નથી. જેટલા લઈને આવે ને એટલાને જ કહેજો કે એટલા જ લઈને આવે મારી પાસે, એની લખણી પૂરી કરે અને કાં તો નવી લખાવાની હોય એ લઈને આવે. અને બાકી ઘણા 1-2 પ્રસંગો તો એવા પણ બનેલા કે સ્વામી મારે સ્વામી કે તારું બેંક એકાઉન્ટ બધું આપી જાય, અહીંયા અહીં સેવા બધી કરી નાખે. અને સ્વામી બધી સેવા લઈ લીધેલી. એક સેન્ટરમાં તો ઇન્ડિયામાં એક હરિભક્તે સ્વામી કીધું સ્વામી મારે આટલી સેવા કરવી છે, અને સ્વામીએ સેવા ડબલ કીધી. તો પેલો કે ના ના સ્વામી હું તો પતિ જાઉં આટલી સેવા ના કહું, કે સ્વામી કે આટલી કરવાની જ છે. અને 20 મિનિટ સુધી સ્વામી એની જોડે માથાકૂટ કરી અને એટલી બધી, અને સ્વામી કે ના આટલી તારી સેવા કરવાની હતી. પેલો કે સ્વામી મારે આટલી નહીં થાય, સ્વામી કે તારી બધી સેવા થશે, તું કર, તું લખા આટલી સેવા તો તારી લેવાની જ છે. પેલા બિચારા માંડ માણા માં પાડી અને કમરે બિચારા બહાર ગયા, પણ અત્યારે બહુ સુખી છે, ડબલ સેવા કરી તો એનાથી તો અનંત ઘણું એને મળી ગયું છે. આ તો કંઈ લેના બેંક નથી દેના બેંક છે. પણ તે વખતે આપણને લોભ દેખાય. તો જેમ શ્રીજી મહારાજ આવી રીતે વરસાદ પાડવાના ચોખ્ખા મોઢા ઉપર 300 રૂપિયા માગી લીધા, 300 રૂપિયા આપો તો વરસાદ પડશે, એમ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત લખણી કરવા સભામાં બેઠા હોય ને આવી રીતે હરિભક્તોને મળતા હોય ત્યારે આપણને લોભ દેખાય. પણ ભગવાન અને સંત તો કલ્યાણકારી છે. આ 95ના 4th વચનામૃતમાં આપણે વાત કરી, પણ એ બધી દિવ્યતા છે. એ સ્મૃતિ રહી જાય કે આવી રીતે બેઠા હતા અને આવી રીતે મારી પાસે એમણે પૈસા માંગ્યા અને આવી રીતે મારો હાથ પકડીને મને આગ્રહ કર્યો, એક મૂર્તિની સ્મૃતિ અને એ શબ્દોની સ્મૃતિ રહી જાય
તો પણ મહારાજ કહે છે કે અંત સમયે જો સાંભળી આવે તો એ અક્ષરધામનું ભાથું થઈ જાય. એટલી બધી દિવ્યતા ચરિત્રમાં રહેલી છે. એટલે ઘણી વખત આવા કામ ક્રોધાદિક જેવા સ્વભાવ પણ આપણને દેખાડે, અને ઘણી વખત ચરિત્ર કરે ત્યારે ગમે તેવો બુદ્ધિશાળી અને આવડતવાળો માણસ હોય ને એને ગુલાટ ખવડાવી દે. હા, ગમે તેવો આવડતવાળો અને ગમે તેવો બુદ્ધિશાળી હોય ને પણ એને આમ ડૉક્ટર સાહેબની ભાષામાં કહે આમ ગુલાટ ખવડાવી દે, એવું ચરિત્ર એ કરે, એવી બુદ્ધિ વાપરે. આપણે દેખાય કે સામાન્ય ભણેલા છે, પાંચ ચોપડી ભણેલા છે, અને આટલી બુદ્ધિ એમનામાં આવી ક્યાંથી? એ પણ એક એમનું ચરિત્ર છે. આ તો આપણે બે અંતિમ છેડા કહીએ છીએ, લોઅર એન્ડ એક્સ્ટ્રીમ. તો શ્રીજી મહારાજ પણ ઘણી વખત એવા ચરિત્ર કરતા. શ્રીજી મહારાજ એક વખત કારિયાણી ગામમાં ગયા, અને કારિયાણી ગામમાં ત્યાં સભા કરીને મહારાજ બેઠેલા. તે બધા સભાજનો હરિભક્તો બધા બેઠેલા, અને કારિયાણી ગામના બધા પટેલિયાઓ, ત્યાં દરબાર અને પટેલ બંને જ્ઞાતિ છે, તો બધા આમ પટેલો બધા દૂર બેઠા હશે. તો મહારાજ કે આ બધા સભામાં કેમ નથી બેઠા? એ કે મહારાજ આ બધા તો તમને સ્વામિનારાયણને ભગવાન નથી માનતા. મહારાજ કે ભલે ભગવાન ના માને પણ ગામમાં કોઈ કથા કરવા આવે, સેવા આવી રીતે બધા સત્સંગ હોય ત્યારે તો આવવું જોઈએ ને બધા, આપણે ક્યાં બીજી વાત કરીએ છીએ. ત્યારે બધાએ કીધું કે એ બધા એમ માને છે કે સ્વામિનારાયણ પોતાની જાતને ભગવાન કેવડાવે છે. મહારાજ કે અમે છીએ તો પછી અમે ભગવાન કેવડાવીએ જ ને? તો કે મહારાજ આ તો એ લોકો એવું માને છે, એવું તમને કહ્યું. મહારાજે સભા પૂરી કરીને પછી બે હરિભક્તોને બોલાવ્યા. મહારાજ કે આ બધા પટેલિયાઓ છે એ લોકોની આવડત શું, એ લોકોની હોશિયારી શું, બુદ્ધિ શેમ આપ ચાલે છે એ લોકોની? એ કે મહારાજ બીજું બધું ખેતી ને બધું કરે આમ સામાન્ય માણસ છે, પણ અહીંયા ગામનું તળાવ એક છે, આ બધા બહુ એક્સપર્ટ, બહુ સારા તરવૈયા છે, બહુ સારી ડૂબકીઓ મારે, બે ગુલાટ મારી ડૂબકીઓ મારે. એટલે મહારાજ કે એમ ભલે. મહારાજ સભામાંથી ઊભા થઈને બધાને કે ચાલો તળાવે નાહવા માટે. આવું બોલે પેલા લોકોને સંભળાય એવી રીતે બોલે. હા મહારાજ, એ પેલા કહો સ્વામિનારાયણ તરવા જાય છે, ત્યાર તો જોઈએ હવે કેમ તરે છે ને કેમ ડૂબકીઓ મારે છે. અને ત્યાંથી નીકળ્યા મહારાજ બધા પટેલિયાઓ ચોરે પણ મારે કે ચલો આપણે સ્નાન કરવા જઈએ. તો બધા ભેગા આવ્યા, મસ્કરી કરતા કરતા કે આ સ્વામિનારાયણના કેવા તરતા હશે કે, અને આપણી જેવી ગુલાટને તરવાનું ના આવડે એમને. અને મહારાજ તો ત્યાં ગયા અને વસ્ત્ર ચેન્જ કરીને મહારાજ થોડું સ્નાન કર્યું, પછી બહાર આવીને મહારાજે બે સમર સોલ્ટ કરી અને ડૂબકી મારી. બધા કહે સ્વામિનારાયણ તરવૈયા તો સારા, હા તરી તો સારું, ડૂબકી સારી મારા છે કે, એટલું કન્વિન્સ થયા. મહારાજ કે આવો તમે બધા, આપણે નાવા આવો કે આપણે રેસ લગાડીએ. બધા કે હા હવે આપણે અત્યાર સુધી સ્વામિનારાયણનો મહિમા ગવાતો હતો, હવે આપણો મહિમા ગવાશે, સ્વામિનારાયણને આપણે તરી બતાવીએ કેમ તરાય. એટલે બધાને જરા ડ્રેસને બધું એડજસ્ટ કરી અને સીધા બધા તળાવમાં. પણ મહારાજ કે ચલો રેસ, અને તળાવને સામે પાર જઈને અડીને પાછું આવવાનું. અને રેસ મહારાજે લગાડી તો મહારાજ તો અડીને પાછા ત્યાં તો આ લોકો પહોંચીને થોડેક જ પહોંચ્યા હતા, અડધે જ માન નહોતા આવ્યા. બધા કે આ સ્વામિનારાયણ ભારે તરવૈયા. અને મહારાજ તળાવમાંથી બહાર નીકળીને કે હવે આ કૂવો છે, બધા ગોળ ફરતા ઊભા રહી જાવ કે છે. અને ગોળ ફરતા ઊભા રહ્યા કે મહારાજ કે બધા પોતપોતાને પાઘડીઓ પહેરો. અને શ્રીજી મહારાજ કે બધાએ પાઘડી પહેરવાની અને પછી આ કૂવાની પાડી ઉપર ઊભા રહીને કૂવામાં ડૂબકી મારવાની, અને તમારા પાઘડી પલળવી ના જોઈએ. તમારે સીધું બોલે આમ માથાથી નહીં પણ પગથી જ અંદર કૂવામાં જવાનું, પણ તમારું આ માથું કે પાઘડી પલળવી ના જોઈએ. આ લોકોને આશ્ચર્ય સારું આવું બને નહીં, ઉપરથી કોઈ ડૂબકી મારે કૂવામાં તો સીધો અંદર જ જતો રહે ને, તો પાઘડી ના પલળે એવું બને? મહારાજ કે ના. મહારાજે પોતે પણ ફર્સ્ટ ક્લાસ સાફો બાંધ્યો. મહારાજ કે હું કૂદીશ. બધાને એમ થયું કે આ કડા ભારે, હા પાણીમાં ડૂબકા મારો સીધો આટલો જ ઊભો રહી જાય જમીન ઉપર ઊભો તો એમ, એવું તો કેમનું બને? મહારાજ કે તમે બે ચાર જણા પ્રયત્ન કર્યો? તો આ લોકો કે ના એવું ના થાય. મહારાજ કે પ્રયત્ન તો કરો, આપણે શરત શરૂ થઈ છે એટલે. અને બે ચાર જણા પડ્યા તો પાઘડી સહિત બધું અંદર કૂવામાં. બધા કે સ્વામિનારાયણ હવે તમે પડો તો કે છે કે તમને બંને ખાલી ધંધે લગાડી દીધા કે રવાડે ચડાવી દીધા, તમે પડો કે છે. અને મહારાજ કૂવાની પાળી ઉપર ઊભા રહ્યા, સાફો ફર્સ્ટ ક્લાસ બાંધેલો હતો, અને મહારાજે બે સમર સોલ્ટ માર્યો કૂવા ઉપર, કૂદકીને બે સમર સોલ્ટ, તો પાઘડી તો પડી જ નહીં. અને પછી સીધા પગથી કૂવામાં અંદર એન્ટર થયા, આટલા ઊભા રહી ગયા પાણીમાં. કૂવો તો બહુ ઊંડો હતો, પણ આ તો એમનું ભગવાન પણ ઐશ્વર્ય, આટલા ઊભા રહી ગયા. કાંઠે ઊભા ઊભા બધા પટેલિયાઓ કે દસ બાર જણા હતા, સ્વામિનારાયણ ભગવાન સાચા, નહીં તો આવી ગુલાટ મારીને પાઘડી માથે રહે નહીં કહે છે, અને આવી ડૂબકી મારીને પાઘડું પલડે નહીં, એ ચાલે નહીં કહે, બને નહીં કહે છે, સ્વામિનારાયણ ભગવાન સાચા એવી ચર્ચા કરે. તો તરતા તરતા મહારાજ ઉપર જોઈને કે શું? તો કે તમે સ્વામિનારાયણ ભગવાન સાચા. મહારાજ હસતા હસતા કે બિચારા ભલા માણસો, બીજી કઈ રીતે અમને ભગવાન માની શકે? એની જેમાં આવડત છે એમાંથી વિશેષ આવડત અમારામાં દેખાય તો ભગવાન માને. મહારાજ કે સર, તો કે તમે ભગવાન સાચા? મહારાજ કે ખરેખર તો કયા? મહારાજ કે તો અમે વર્તમાન ધરાઈએ
અને અમારા સંતો પાસે તમે કંઠી પહેરી લેજો. એમ કહીને કૂવામાં અંદર સ્નાન કરતાં કરતાં મહારાજે પાણી આસપાસ બધા ઉપર છાંટ્યું. મહારાજ કે જેને પાણી અડે ને બધાને વર્તમાન ધરાઈ ગયા, જાઓ આજુબાજુ સંતો બન કંઠી પહેરાયેલો અને પાય. એટલે આવા ચરિત્ર મહારાજ ઘણી વખત કરતા. તો આપણે પહેલી જે વાત કરી કે ચરિત્ર ઘણી વખત એ આપણને સ્મૃતિ અને આનંદ માટે, અસુરોને મોહ પમાડવા માટે, અને ઘણી વખત ગમે તેવો બુદ્ધિશાળી હોય એને પણ ગુલાંટ ખવડાવી દે, આવડતવાળો હોય ને એને પણ ગુલાંટ ખવડાવી દે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં અમદાવાદમાં હતા અને લગભગ રાત્રે 10:15 સમય થયો હશે. તે વખતે ત્યાં પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના એક બહુ સારા મેમ્બર, સિનિયર મોસ્ટ મિસ્ટર વાયસ અલગ, એ અમદાવાદ હતા અને એમને ત્યાંથી બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો કે મારે પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવું છે, કાલ તો અર્લી મોર્નિંગ આઈ એમ લિવિંગ. અને મને બહુ હમણાં જ ખબર પડી કે પ્રમુખ સ્વામી અમદાવાદમાં છે, તો મારે એમના દર્શન કરવા છે. એક બે વખત પહેલાં બાપાને મળેલા એ. પછી સ્વામીને એને કીધું કે તો તમે જલ્દી નીકળો, આવા મોટા માણસ તમે વાત આવે. એટલે આ બ્રહ્મવિહારી સ્વામીને પણ કીધું, બાપા આવી રીતે છે સ્વામી કે આપણે વાત જોઈએ રાહ થોડીક વાર, અને આપણે એવું હશે તો છે અંદર છેવટે મળી લેશું, એટલે કે બેડરૂમમાં અંદર મળી લેશું. સ્વામી તો એના ક્રમ પ્રમાણે ચાલતા હતા. 10:30 સમય થયો, સ્વામી તો અંદર બેડરૂમમાં ગયા, બાથરૂમ જઈ આવ્યા, પછી પલંગ ઉપર બેઠા, દાંતે કાઢી નાખેલા, ગાતરું પણ બાજુ પર મૂકી દીધું. સાહેબ કે આપણે આવી રીતે થોડીક રાહ જોશું એમ આવી જાય તો. અને ફોન ઉપર સંપર્કમાં હતા અને ગાડી અંદર એન્ટર થઈ ગઈ મંદિરમાં, એટલે કીધું કે સ્વામી આવે જ છે, સાહેબ કે આ બેઠા છીએ. અને વાયસ અલગ એટલે પ્લાનિંગ કમિશન, જેના ચેરમેન તરીકે ભારતના પ્રાઇમ મિનિસ્ટર હોય, અને 5-મેમ્બર કમિટી ધ પ્રાઇમ મિનિસ્ટર હિમસેલ્ફ ડિસાઇડ્સ. અને ભારત વર્ષ એટલે આખા ભારત દેશ પાસે જેટલું નાણું હોય ને, જેટલા રૂપિયા, એ કયા પ્રોજેક્ટમાં એન્યુઅલી કયા સ્ટેટને કેટલા આપવા, એ આ પ્લાનિંગ કમિશન નક્કી કરે. એટલે બહુ જ પાવરફુલ પોઝિશન કહેવાય. આ બધા 5 મેમ્બર્સ એવા હોય કે દિવસમાં 5 વખત, 2-4 વખત પ્રાઇમ મિનિસ્ટર એ લોકોને સામેથી ફોન કરતા હોય, એવી બધી પ્રાઇમ ઇમ્પોર્ટન્ટ પોઝિશન્સ કહેવાય ગવર્મેન્ટમાં. આ વાયર સલગ તો સિનિયર મોસ્ટ અને રિટાયર્ડ આઈએએસ ઓફિસર હતા. તે આવ્યા અને સ્વામીને મળ્યા. સ્વામી એમને ઓળખતા હતા અને હળ્યા મળ્યા. અને પછી સ્વામીએ સહેજે વાત કાઢી થોડીક, આમ 2-4 મિનિટની ઔપચારિક વાત પતી પછી, સ્વામી કે આ નર્મદા છે એની માટે તમે કેટલું ભંડોળ પહેલાં નક્કી કરેલું ને અત્યારે કેટલું પહોંચ્યું અને હવે તમે બધું પૂરું કરી શકશો, ફર્સ્ટ ક્વેશ્ચન. એટલે એમણે બધી સ્વામી સાથે તો એમને ભાવ ને સ્વામીનું સ્ટેટસ પણ ખબર, એટલે ઓપનલી થોડા ફિગર્સ પણ એમને કયા સ્વામીને, થોડા ફિગર્સ, ફાઇનાન્શિયલ ફિગર્સ બધા. સ્વામી આસ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, સાહેબ કે ઓરિજિનલ પ્લાનિંગ કેટલા વર્ષનું તમારું હતું, કેટલા વર્ષમાં પૂરું થઈ જાય, એ પણ બધી એમને વાત કરી. એમ કરતાં કરતાં એક પછી એક પ્રશ્ન, અને પ્રશ્નની સાથે જે તે સમયે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે શું જજમેન્ટ આપ્યું અને એમાં શું પ્લસ માઇનસ રહી ગયું, એ બધી સામી વાતો કરવા માંડ્યા. એન્ડ ધેટ વોઝ અબાઉટ 10:45 નાઇટ, 10:55, 10:55, 11:00. અને સ્વામી આ પ્રશ્ન પૂછે ને વાયસ અલગ સાહેબ છે ખુરશી પર બેઠા તો એ પાસે જવાબ આપતા જાય. એમની પાસે પણ બધા જવાબ તૈયાર હતા, એટલે એમને પણ સરસ બધા જ સ્વામીના જેટલા પ્રશ્નો હતા બધા જ જવાબ એને આપ્યા. સ્વામીને પણ પૂર્ણ સંતોષ થયો. પણ સામે વાયસ અલગ તો ઘા થઈ ગયા કે ધીસ મેન ઇઝ વર્કિંગ ફોર એટલીસ્ટ 10-12 અવર્સ અ ડે, અને રાત્રે 10:30, 11:15 આટલા ફ્રેશ અને આ બધા પ્રશ્નો મને પૂછી શકે છે 84 વર્ષની ઉંમરે, આ કોઈ સામાન્ય વ્યક્તિ તો નથી જ. દેખાય છે સાધુ, પણ આ સામાન્ય વ્યક્તિ નથી. આ વાત એમણે સંતોને કરી, ઈશ્વર સ્વામીને, બ્રહ્મવિહારી સ્વામી બધાને કરી. અને પછી હમણાં ગયા વર્ષે કેમ ત્યાં બરોડામાં એક બહુ જ મોટી મેનેજમેન્ટ કોન્ફરન્સ હતી, એમાં લગભગ આખા ઇન્ડિયાના સારી સારી કંપનીઝના સીઈઓઝ અને એક્ઝિક્યુટિવ્સ બધા 700 જણા વડોદરામાં ભેગા થયેલા, અને વન ડે સેમિનાર હતો અને એમાં વાયસ અલગ સાહેબનું પ્રવચન હતું 45 મિનિટનું. આટલી મોટી સિનિયર પોઝિશન, હી કેન ગાઈડ. એમનું પ્રવચન શરૂ કર્યું ને એમણે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે હાઉ મેની ઓફ યુ હેડ ધ પ્રિવિલેજ ઓફ પ્રમુખ સ્વામી દર્શન, તમે કેટલા લોકોએ પ્રમુખ સ્વામીના દર્શન. ફર્સ્ટ ક્વેશ્ચન ઇન ધ પ્રેઝન્સ ઓફ 700 ટોપ એક્ઝિક્યુટિવ ઇન્ડિયાના. એટલે એમાંથી થોડાક પર્સન્ટેજ હાથ ઊંચો કર્યો કે અમને પ્રમુખ સ્વામી દર્શન કરે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની ઓફ યુ હેવ મેટ પ્રમુખ સ્વામી પર્સનલી. એટલે એમાંથી થોડાક હાથ ઊંચો કર્યો કે અમે લોકો પ્રમુખ સ્વામી પર્સનલી મળ્યા છે. કે માય થર્ડ ક્વેશ્ચન ઇઝ હાઉ મેની ઓફ યુ હેવ મેટ પ્રમુખ સ્વામી એટ 10:30 નાઇટ ઇન હિઝ બેડરૂમ. એટલે તેમાં તો કોઈ જ ના હોય, તો એને જોગાનું જોગ તે વખતે સમય એવો તમને ગોઠવાઈ ગયા. આટલી વાત કરીને આ નર્મદાના પ્રશ્નો જે પ્રમુખ સ્વામીએ પૂછ્યા, તે આખા બધા પ્રશ્નો એમણે કયા, એમાંથી જે કહેવા જે વાત આવી અને એમને જે ઉત્તર આપ્યા એ પણ કયા. અને પછી બોલ્યા કે પ્રમુખ સ્વામી આફ્ટર વર્કિંગ ફોર 8 to 10 અવર્સ અ ડે એટ ધ એજ ઓફ 84, અને આમ ફૂલ ઇન્વોલ્વમેન્ટ હો બધા વર્કમાં, ખાલી ગાઈડન્સ આપવાનું ને આમ કાર્ય આમ બધું વર્ક આમ ડેલિગેટ કરી નાખવાનું એવું નહીં, ઇઝ ફૂલ ઇન્વોલ્વમેન્ટ, બધું મેન્ટલી ફૂલ ઇન્વોલ્વમેન્ટ હોય, ઇમોશનલી ફૂલ ઇન્વોલ્વમેન્ટ હોય.
એવું 8-10 કલાકનું કામ કર્યા પછી ઇફ યુ મીટ ઇમ એટ 10:30 વેન ઇઝ રિટાયરિંગ ઇન હિઝ બેડરૂમ, પ્રમુખ સ્વામી ઇઝ એઝ ફ્રેશ એઝ અ ફ્લાવર ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ એન્ડ ઇઝ એઝ શાર્પ એઝ અ નાઇફ. વાયસ અલગ બોલેલા કે ઇઝ એઝ ફ્રેશ એઝ અ ફ્લાવર એન્ડ એઝ શાર્પ એઝ અ નાઇફ. રાત્રે 10:30 વાગે એમની બુદ્ધિ ભેદાઈ ગઈ અને 45 મિનિટના પ્રવચનમાં એમને 15 મિનિટ પ્રમુખ સ્વામીની વાત કરી. 700 ટોપ એક્ઝિક્યુટિવ્સ ઓફ ઇન્ડિયાને કે ઇફ યુ વોન્ટ ટુ લર્ન વોટ ઇઝ મેનેજમેન્ટ, પ્રમુખ સ્વામી મહારાજમાંથી શીખાશે. એટલે ઘણી વખત ભગવાન મહારાજે આવા ચરિત્ર કરીને પહેલાં આવા કોઈક આવડત બુદ્ધિ પોતાની વધારે પણ દેખાડે આવડત. કોઈક વખત સંત છે એ પોતાની બુદ્ધિ પણ એવું પ્રદર્શિત કરે, એ પણ એમને એક ચરિત્ર છે, પણ ગમે તેવો બુદ્ધિશાળી હોય અને ગુલાટ ખવડાવી દે. એટલે ચરિત્ર પાછળનો આટલો હેતુ હોય છે કે ગમે તેમ કરીને જે તે જીવને પોતાના પ્રત્યે સદભાવ થાય, પોતાના પ્રત્યે એક લાગણી થાય અને એ દ્વારા એના જ એનું જ સારું થાય, એ જીવનું જ કલ્યાણ થાય, એ ભાવનાથી જ ભગવાનને સંત આવા ચરિત્ર કરતા હોય છે. પણ ઘણી વખત આપણને આવો મોહ પણ પમાડી દે, ઘણી વખત મનુષ્ય ભાવ પણ આવી જાય અને ઘણી વખત આપણને એમની બુદ્ધિ શક્તિને આવડત એવી દેખાય કે આપણને એમ થાય કે ના ખરેખર છે. મહારાજ એક વખત વડતાલમાં હતા અને ત્યાંથી પછી તખા પગીને એ લોકોના ગામ પધાર્યા તો મહારાજે તખા પગીને પૂછ્યું કે આ તમારા પગીઓ બધા છે ને સત્સંગ ના થાય? તો કે ના મહારાજ, કોઈ રીતે ના થાય, આ તો બધા વ્યસની અને બધી રીતે પૂરા. તે મહારાજે તખા પગીને પૂછ્યું, મહારાજ કે આ લોકોની આવડત શેમાં છે? આ લોકોની હોશિયારી શું? કે મહારાજ ગામ ભાંગવું એટલે કે ગામ લૂંટવું એ આ લોકોની હોશિયારી. પણ મહારાજ કે લૂંટવા એ લોકો છે ને તો કે ઘોડા ઉપર જાય. એટલે મહારાજ કે ઘોડે સવારી કેવી કરે? કે મહારાજ આ બધા પગીઓ તો ઘોડે સવારીમાં એક્સપર્ટ, એને આ પગીઓને તો કોઈ પહોંચે નહીં. અને એક એક રાતમાં એ લોકો છેક વડોદરા સુલતાનત અંદર વડોદરામાં જઈને ગામ ભાંગીને પાછા આવતા રહે ખેડામાં આ લોકોની. અને 200-250 કિલોમીટર લોકોની ઘોડીઓ એક સાથે દોડાવે એ લોકો. એટલે આવા આ લોકો તો ઘોડે સવારો છે. મહારાજ કે એમ સારું. મહારાજ સભા કરીને બેઠા હતા, આ બધા પગીઓ બેઠા હતા ને, મહારાજ કે ચલો આપણે થોડી ઘોડે સવારી કરીએ. એટલે બધા પગીઓને તો અત્યાર સુધી તો કથા કરતા હતા સભામાં બેસીને, ત્યારે એ મોટા દેખાતા હતા. ફિલ્ડ ઉપર આવે ઘોડા ઉપર તો અમે જરા અમારો રંગ દેખાડીએ એમને કે અમે પણ કોણ છીએ એમ. અને બધા પગીઓ આજુબાજુ મહારાજ વચ્ચે ઘોડા ઉપર. હા, અને મહારાજ કે ચાલો આ પટ્ટા ઉપર ઘરડો દોડાવવાનો. તો એ પટ્ટા ઉપર શરૂ કર્યું મારે દોડાવવાનું. પછી મહારાજ કે આઠડો કરવાનો, આમ ડ્રાઇંગમાં જાણે આઠડો ઇંગ્લિશ 8 કરાવે છે એમ. મહારાજે ઘોડા ઉપર આઠડો બધો કર્યો અને પછી આવી રીતે 2-3 આંટી ઘૂંટી કરી. બધાને એટલું લાગ્યું કે આ ઘોડે સવાર તો બહુ સારા છે સ્વામિનારાયણ, આ સામાન્ય ઘોડે સવાર નથી. પછી મહારાજે બધા એમાંથી 2-4-5 જણા જોડે મહારાજે રેસ લગાડી, એમાં પણ મહારાજ જીત્યા. અને પછી મહારાજે અલ્ટિમેટ ફાઇનલ પાસું ઉતર્યા. મહારાજે પોતાના હાથમાંથી વીટી કાઢી અને વીટી આમ થ્રો કરી ગ્રાઉન્ડ ઉપર શ્રીજી મહારાજે. મહારાજ કે હવે આ પટ્ટા ઉપર દોડાવવાનો, આમ ચક્કડું મારવાનું અને પછી આની લાઇનમાં આવવાનું અને ઘોડો ને ફૂલ લગામ અને એડી આપવાની. એટલે એડી મારીને ફૂલ લગામ ને ઉછળે ઝાડ થાય અને દોડે ઘોડો ની ફૂલ સ્પીડ ઉપર આવી જાય. એટલે પછી મહારાજ કે તે વખતે આ વીટીની નજીક આવો ત્યારે ઘોડા ઉપરથી એક બાજુ થઈ જવાનો, ચાલુ ઘોડે સવાર, ચાલુ સવારી અને પહેલી આંગળીમાં વીટી પહેરી લેવાની. પગીઓ કે હાડો આ ટફ લેસન આવ્યો, હા ધીસ ઇઝ ટફ. પછી મહારાજ કે ચાલો સ્ટાર્ટ. મહારાજ કે ચલો તમે શરૂ કરો. એટલે 2-3 એ લોકોને આગેવાનો હતા ને એ લોકો કે 1-2 સામાન્યને મોકલ્યા, એ લોકોને થાયું નહીં. આમ આંગળી ભટકાણી જમીન જોડે ભાંગી ગઈ, કટકા સીધા ફ્રેકચર 2-3. અને 1-2 જણા આમ ઘોડે ઉપરથી આમ આખું વીટી પહેરવાની નીચે રહેલી, એક બાજુથી ઘોડા પરથી આમ નમ એટલે સીધા ખસી જ જાય, સીધા પડે નીચે. પછી 1-2 લોકોના આગેવાન હતા ને આમ જબરજસ્ત, એ લોકો 2 જણા મેદાનમાં આવ્યા. એ લોકો બંને આમ ઘોડા ઉપર આમ 2 વખત આમ પટ્ટે ફેરવ્યા ઘોડાને, પછી બંને લાઇનમાં આવ્યા વારાફરતી. 1 જણાએ ટ્રાય કરી એ લસરી ગયો, બીજાએ ટ્રાય કરીને આંગળી ભાંગી ગઈ સીધો આખું, કારણ કે આટલી ફોર્સમાં અને આટલી સ્પીડમાં ઘોડો દોડતો ને એમાં એક બાજુ નીચા વળી ઘોડાની લગામ હાથમાં રાખવાની, પેંગડામાંથી પગ છૂટી ના જાય ધ્યાન રાખવાનો અને વીટી પહેરી લેવાની. ગ્રાઉન્ડ ઉપર વીટી પડી હોય ધૂળમાં. અને બીજા જણા એની આંગળી ભાંગી ગઈ. પછી બધા કે સ્વામિનારાયણ હવે તમે. એટલે મહારાજ આમ લાઇનમાં આવ્યા હા ઘોડામાં, અને મહારાજ આમ 2 વખત ઘોડો દોડાયો અને પછી એકદમ વીટીની લાઇનમાં આવીને મહારાજે લગામ ખેંચી અને ઘોડીને એડી મારી અને માણકી તો ઝાડ થઈને જે સ્પીડમાં ઉપડી. સીધું નથી તમારી કારની એડવર્ટાઇઝમેન્ટમાં લખે છે કે 0-100 કિલોમીટર્સ ઇન 9 સેકન્ડ્સ ફ્લેટ લખે છે ને, એમ એમ સડસડાટ મારે તો માણકી ઘોડી ઉપાડી અને વીટીથી નજીક આવે અને મહારાજ એક સાઈડ થયા હા અને પેંગણામાં પગ માણકીની લગામ હાથમાં અને મહારાજ આમ વીટી પહેરી લીધી આમ હાથમાં રાખીને મહારાજ પાછા આવ્યા વિક્ટોરિયસ, હા જે જીતીને. પગીઓ બધા કે હા સ્વામિનારાયણ ભગવાન સાચા હો, બાકી અમે પગીઓ આ ના કરી શકીએ
એ તો એટલે કોઈ મનુષ્ય પૃથ્વી ઉપર ના કરી શકે, પણ સ્વામિનારાયણે કર્યું. સ્વામિનારાયણ ભગવાન સાચા. મહારાજ કે બરોબર, તો કે સ્વામિનારાયણ તમે ભગવાન એમ કહીને બધા મહારાજના પગમાં પડી ગયા. મહારાજ કે લાવો બધાને વર્તમાન ધરાવું. મહારાજ બધાને વર્તમાન કરે. મહારાજ કે મુક્તાન સ્વામી બેઠા જાઓ, બધા એમની પાસે કંઠી પહેરી લો. તો આવી રીતે ઘણી વખત પોતાનું બુદ્ધિ ચાતુર્ય અથવા આવડત એવી દેખાડે એમનું ઐશ્વર્ય છે, પણ એ સામાન્ય મનુષ્ય કરતાં અધિક દેખાડે, પણ એનો હેતુ શુભ હોય. એને કંઈ પોતાનો શો નથી કરવો, ખ્યાલ આવ્યો? પોતાનો શો નથી કરવો, પણ સત્સંગ થાય, પોતાના તરફ જો ભાવ થાય તો એ જીવનું રૂડું થાય, એવા ભાવથી ભગવાનને સંચરિત્ર કરતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં હતા અને ત્યાં લોંગ આઇલેન્ડમાં સ્વામીને ત્યાં જમીન જોવા માટે જવાનું હતું. બે ત્રણ જમીન હતી, ત્યાં અમેરિકન વ્હાઇટ એક બે બ્રોકર્સ પણ હતા. યજ્ઞવલ્લભ સ્વામીએ ડૉક્ટર નવીન મહેતાને કહ્યું, તમે ગાડી લઈને આવજો ને, તમને લાભ મળશે. સન્ડે મોર્નિંગ છે અને તમે હોસ્પિટલ તમારી બંધ છે, તો તમે આવજો, તમને લાભ મળશે. ડૉક્ટર નવીન મહેતા એટલે બહુ જ મોટા ENT, અને ત્યાં મેનહટનમાં એમનું મોટું બિલ્ડિંગ છે અને બહુ જ સિનિયર, અને ભારતના કેટલા બધા બોલિવૂડ સ્ટાર્સ, અમિતાભ બચ્ચન, બીજા કેટલા બધા ગાયકોના થ્રોટને એ ટ્રીટ કરે છે રેગ્યુલરલી. એટલે બહુ જ મોટા ડૉક્ટર છે, બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. પણ રિયલ એસ્ટેટમાં પણ ઘણું બધું એમની ઇન્વેસ્ટમેન્ટ છે, એમની બુદ્ધિ એમાં પણ ચાલે. તે ગાડીમાં સાથે ગયા છે અને સ્વામી તમે બેઠા હતા અને નીચે ઉતર્યા એટલે તડકો હતો, ને સેવક સંતે ગોગલ્સ આપ્યા સ્વામીને, એટલે સ્વામીએ ગ્લાસીસ પહેર્યા અને પછી પેલો સમજાવતો હતો, દોડ્યો જે આ જમીનની આટલી માપ ને બધું. પછી ધ સેકન્ડ મિનિટ ઇન ટુ ધ ડિસ્કશન, અને એઝ યુઝ્યુઅલ સ્વામીનું ક્વેશ્ચન શરૂ થયું. સ્વામીની અત્યારે રીત છે પ્રમાણે, સ્વામી કે આ જમીન કેટલી, અહીંયા શું ભાવ ચાલે છે, આ બાજુ કેટલું, ઉત્તર કઈ તરફ આવે, આ બધું સ્વામી પ્રશ્ન શરૂ કર્યા. ડૉક્ટર નવીન મહેતા બાજુ ઊભા હતા, આ તો ઘણા વર્ષો પહેલાંનો પ્રસંગ છે. અને સ્વામી આમ જોઈ રહ્યા, લગભગ 2000 કે 98 પ્રસંગ હશે આ. એટલે સ્વામી આમ જોઈ રહ્યા થોડી વાર, નવીન મહેતા આમ જોઈ રહ્યા, અને પછી સ્વામીએ પ્રશ્નો શરૂ કર્યા. અને પ્રશ્નો પૂછ્યા ને તો પેલા બે બ્રોકર મૂંઝાવા માંડ્યા જે જમીન દેખાડવા આવ્યા હતા ને. અને પછી પેલા ગિરીશભાઈ આપણા PR માં છે ને, ગિરીશભાઈને કહે, હી પઝેસિસ ટુ મચ નોલેજ અબાઉટ અમેરિકન લેન્ડ્સ. અમેરિકાની બધી જમીનો ઉપર એમને ઘણી બધી, એમને તો કાયદા ખબર છે કે આ જમીન આવી રીતે આપણને મળે, આ જમીન આવી રીતે. પેલો કે આ જમીન, એમાંથી એક જમીન તો સ્વામી કાઢી જ નાખી. સ્વામી બે પ્રશ્ન પૂછ્યા ને તો પેલો કે બરોબર, આ સોલ્વ ના થાય. સ્વામી કે જો આ સોલ્વ ના થાય તમે મંદિર જ બાંધી ના શકીને, આ લીગલી અમને નડે જ. તો પેલા બે બ્રોકર તો દોડ્યા, અમને આમ પ્રમુખ સાહેબની સામે જ જોઈ રહ્યા. ત્યારે દેખાય છે ભગવા કપડામાં માળા ફેરવે છે, આટલી બધી સમજણ એમને કેમ નહીં પડે છે કે. અને પછી પાછા આવતી વખતે નવીન મહેતાએ સ્વામીને કીધું કે સ્વામી હેડ્સ ઓફ, આટલું તો કોઈ રિયલ એસ્ટેટ ડીલર હોય ને અહીંયા ન્યુયોર્ક કે ન્યૂજર્સીમાં ડીલ કરતો હોય, અહીંના કાયદા પ્રમાણે ન્યુયોર્ક ઇઝ ધ ટફેસ્ટ સિટી રિયલ એસ્ટેટમાં, તો કે આવું ડીલ કરતો આવો બુદ્ધિશાળી માણસ તમે કોઈ દિવસ જોયો નથી કે છે. હું ડીલ કરું છું પણ આવા પ્રશ્ન તો મને સૂચતા નથી કે આટલી ઇન્ફોર્મેશન મેળવવી. સ્વામી તો કંઈ બોલ્યા નહીં, પણ ગાડીમાંથી ઉતરીને પછી એમને યજ્ઞાલ સાઈને વાત કરી કે હેડ્સ ઓફ, આ પુરુષ જુદા છે કે આને બધું જ જ્ઞાન છે, આ લોક અને પરલોકનું બધું. અત્યાર સુધી હું એમને સામાન્ય સાધુ સમજતો હતો, સામાન્ય રિસ્પેક્ટેબલ સાધુ, અને એમ ભગવાનનો સાક્ષાત્કાર છે આમ એ કક્ષા સુધીનું નહીં, પણ એમ કે ઘણા સારા સાધુ છે, પણ આટલી બધી બુદ્ધિ છે એમની એ તો મને આજે ખબર પડી કે. અને તે દિવસથી ડૉક્ટર નવીન મહેતાને જે અત્યારે એક્સ્ટ્રાઓર્ડિનરી ભાવ સ્વામી પ્રત્યે છે, અને આપણે દરેક નાના મોટા પ્રસંગે આવવાના છે, દિલ્હી પણ ખાસ એ રજા મૂકીને ત્યાં આવવાના છે, પણ એ આ પ્રસંગથી પરિવર્તન થયું, એમની બુદ્ધિ ભેદઈ ગઈ. ઘણી વખત આ બુદ્ધિશાળી એટલે ઘણી વખત ચરિત્ર પણ કરે કે પોતાથી અધિક, એટલે કોઈની એવી મનુષ્ય હોય એની આવડત કે બુદ્ધિ હોય તેના કરતાં અધિક પણ પોતે આવડત અથવા બુદ્ધિ દેખાડે, પણ એ જીવનું કલ્યાણ કરવા માટે, પોતાના પ્રત્યે સદભાવ થાય તો એનું રૂડું થાય. પણ આ બધું એમનો ચરિત્ર પાછળનો હેતુ છે. એટલે આટલી એક વાત કે ચરિત્ર પાછળનો મુખ્ય હેતુ આટલો કે આપણને સ્ફૂર્તિ અને આનંદ આપે ભક્તોને, અસુરો હોય તો ઘણી વખત મોહ પણ પમાડે, અને ઘણી વખત આવી રીતે બુદ્ધિશાળી માણસ હોય તો એને ગુલાટ પણ ખવડાવી દે, અને દ્વારા પણ સત્સંગમાં લાવે, પણ એ ભગવાન અને સંતની દિવ્યતા છે. તો આવી રીતે મહારાજે બધા ચરિત્રો ઘણા કર્યા. આજે પ્રમુખ સ્વામી મહારાજના પણ ઘણા બધા ચરિત્રો આપણને દેખાય છે, તો એ એક અલૌકિક ને દિવ્ય એમની એક સ્મૃતિઓ છે આપણી પાસે. એટલે આપણે આ પ્રસંગો બધા, સામ્યતાની વાતો આપણે છેલ્લા 6-7 થઈ, આ તો વચ્ચે ગયા, આપણે આજે છેલ્લું સેશન છે, એટલે અનંત આવા સદગુણો શ્રીજી મહારાજમાં હતા અને આજે પ્રમુખ સ્વામી મહારાજમાં પણ છે. આ બધા જ સદગુણોની વચ્ચે, અનંત એમની વ્યક્તિત્વની પ્રતિભાવોની વચ્ચે, આપણે તો એક વિશેષ એ મનમાં રાખવાનું કે હી લવ્સ મી વેરી મચ, કે ભગવાન અને સંતને મારા માટે અપાર પ્રેમ છે. ગુણાતીયન સાંઈ લખ્યું વાતમાં કે આપણે જાણીએ કે આપણને ભગવાનને સંતમાં હેત છે, પણ આપણા કરતાં તો આપણા ઉપર ભગવાનને ને સાધુને કોટી ગણું હેત છે, ખૂબ જાજુ હેત છે.
એટલે આપણે તો પ્રેમ છે જ પ્રમુખ સ્વામી મહારાજ માટે, પણ ગુણાતીયાસે લખ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને આપણા કરતાં તો આપણી ઉપર અનંત ગણો પ્રેમ છે, એટલે હી લવ્સ અસ અસ ઓલ, આપણા બધા માટે એમને અપાર પ્રેમ છે, અનહદ પ્રેમ છે. બસ એની એ વાતની આપણને પ્રતીતિ આવે, પેલું કીધું છે ને, ધ સુપ્રીમ હેપીનેસ લાઈઝ ઇન ગેટિંગ કન્વિન્સ ધેટ આઈ એમ બીંગ લવ્ડ. તમને સર્વોચ્ચ આનંદ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે તમને ખબર પડે કે કોઈક મહાન વ્યક્તિ મને નિસ્વાર્થ ભાવે ચાહે છે. એમાં આપણને પ્રતીતિ આવે કે આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે, એમને મારા માટે ખૂબ પ્રેમ છે, એ મારું ખૂબ સારું કરવા બેઠા છે અને અંત સમયે મને દર્શન આપીને હાથ પકડીને ધામમાં બેસાડવાના છે. જન્મ મરણ ગર્ભવાસ લખ ચોરાસીથી રહિત કરીને મને ધામમાં બેસાડશે. એવી જે પ્રતીતિ અંતરમાં આવી જાય કે આઈ એમ બીંગ લવ્ડ, મારી ઉપર એમનો પ્રેમ વર્ષા છે, બસ વોટ એલ્સ, બીજું તો આપણે જીવનમાં શું જોઈએ? આવા મહાન સંતનો આપણી ઉપર આટલો બધો પ્રેમ હોય, આવા ગુણાતીત સત્પુરુષ આપણને આટલું બધું ચાહે, એનાથી આપણે ક્યાં કંઈ બીજું જોઈએ જ છે આ પૃથ્વી ઉપર? આ 60-70 વર્ષની જિંદગી છે એમાં આટલું આપણને મળી રહે, વી હેવ ગોટ એવરીથિંગ, પછી પૃથ્વી ઉપર કંઈ આપણે જોતું જ નથી. બંગલાઓ, ગાડીઓ અને કીર્તિઓ બધી જેને જોતી હોય એને મુબારક, જાઓ લઈ જાઓ, અમારે એક પ્રમુખ સ્વામી છે એમાં બધું આવી ગયું. બસ એટલી એક આનંદ, એટલો એક આનંદ આવી જાય, એમાં બધું જ આવી ગયું. એટલે જો મહારાજને પણ આપણા પ્રત્યે અપાર પ્રેમ હતો અને આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ આપણી ઉપર અપાર પ્રેમ છે, એમના સદગુણોમાં, એ વ્યક્તિત્વમાં અંતિમ સદગુણ તરીકે આજે આપણે જોઈએ કે જેવો મહારાજને આપણી ઉપર અપાર પ્રેમ હતો, જે તે હરિભક્તો સંતો ઉપર, એવો આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ છે. એક વખત શ્રીજી મહારાજ આમ સભા કરીને બેઠેલા અને તે વખતે રોજકા ગામના કાકાભાઈ, પ્રથમનું 70મું વચનામૃતમાં એમનો પ્રશ્ન છે, એમણે શ્રીજી મહારાજને હાથ જોડીને કથાની વચ્ચે જ મહારાજને વાત કરી કે મહારાજ, મનમાં એક પ્રશ્ન છે, આપને પૂછવો છે. મહારાજ કે પૂછો. ત્યારે કાકાભાઈએ મહારાજને પૂછ્યું કે મહારાજ, આ સંતો તો બધા ઘર બાર ત્યાગ કરીને તમારી પાસે આવ્યા છે, એ લોકોને તો હવે સર્વ પ્રકારે પંચવિષયનો ત્યાગ છે, દેહ કરીને બધો ત્યાગ પાડ્યો છે અને મનના સંકલ્પ પણ આપના પ્રતાપે એ ઓછા થતા થતા થતા ઘટી જશે ને, આને આ દેહ આપના અક્ષરધામને પામી જશે, માટે તો એમને તો ખૂબ સારું થઈ ગયું. અને અમે હરિભક્તો છીએ, અમે તો રાત દિવસ બધો સંસારનો ને વ્યવહારનો ઘણો બધો પ્રશ્ન છે, અને અમે તો બૈરા છોકરાને સગાવાલાને ધંધાને વેપારને દુકાનને કેટલા લફરા લઈને બેઠા છીએ, તો અમારું કલ્યાણ તો કેમ થશે? અને અમારે તો આ સંતો જેવી ગતિ અમારી નહીં થાય. જો બહુ સરસ પ્રશ્ન આપણા બધા માટે, આપણા બધા વતી કાકાભાઈએ આ પ્રશ્ન પૂછ્યો છે કે અમારી તો આ સંતો જેવી ગતિ નહીં થાય, કે સંતો તો આ નિર્વાસનિક થઈ જશે ને, અમારે તો આ ચક્કરમાં ભેગા ને ભેગા છીએ સંસારમાં, તો અમારું તો નહીં થાય, માટે આ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીનું તો સર્વોપરી કલ્યાણ થઈ ગયું અને અમે તો રહી ગયા. આવું કાકાભાઈએ ભર સભામાં શ્રીજી મહારાજ પાસે રજૂઆત કરી. ત્યારે મહારાજ આમ મંદ મંદ હસ્યા અને પછી શ્રીજી મહારાજ કે જુઓ, એકવાર બે રાજા વચ્ચે લડાઈ થઈ. મહારાજે દ્રષ્ટાંત શરૂ કર્યું પ્રસંગ આ કથામાં અને આ પ્રશ્નના ઉત્તર રૂપે. મહારાજ કે એક વખત બે રાજા વચ્ચે લડાઈ થઈ અને સૈન્ય બંનેનું ત્યાં બંને રાજ્યની સીમમાં ભેગું થયું ને જબરજસ્ત યુદ્ધ ચાલતું હતું અને સામસામે એકબીજાના સૈનિકો મરતા હતા. બે ત્રણ દિવસ યુદ્ધને થયા એટલે એક તરફના રાજા હતા એના રાજ્યના મહાજનો બધા ભેગા થયા, પ્રતિષ્ઠિત નાગરિકો બધા, અને એ લોકોએ નક્કી કર્યું, ભેગા બેસીને ચર્ચા કરી અને પછી નક્કી કર્યું કે ભાઈ જો, અત્યારે આપણા રાજાનું સૈન્ય એટલે આપણા રાજ્યનું સૈન્ય લડે છે અને એ આપણી જ રક્ષા કરે છે ને, જો એ ના હોય તો હમણાં પેલા સૈનિકો સીધા આપણા ઘરમાં આવી જાય, એટલે આપણી જ રક્ષામાં બેઠા છે, માટે જે જે સૈનિકો મરાણા એમના દીકરા એટલે એમના પત્ની દીકરા એટલે એમના ઘરનું કુટુંબનું સર્વ પ્રકારે આજીવન પોષણ આપણે કરવું. રાજા તો જે તે સમયે જે કંઈ આપશે પણ આપણે જવાબદારી લેવી એવો ઠરાવ થયો, લેખિત થયું. બીજો ઠરાવ એ કર્યો કે જે જે સૈનિકો ઘવાય એ સૈનિકોની બધી જ જવાબદારી આપણે લેવી, પાટાપિંડી આ તે દવા દારૂ કરાવવા અને ફરી વખતે યુદ્ધમાં જવા સક્ષમ ન રહે ભવિષ્યમાં, કારણ કે એવો કંઈક પગ કપાઈ ગયો, હાથ કપાઈ ગયો હોય તો એને આપણે જ ક્યાંક નોકરીએ દુકાનમાં બેસાડવો, પણ એનું આજીવિકા ચાલે વ્યવસ્થા કરી આપી, બીજો ઠરાવ કર્યો. આ બે ઠરાવ મહાજને કર્યા. આ છે ને, આ શ્રીજી મહારાજ આ વાર્તા કહે છે, પ્રસંગ કહે છે કાકાભાઈના પ્રશ્નના ઉત્તરમાં. અને આમ એ મહાજને ઠરાવ કરી, રાજાની અનુમતિ લીધી, રાજા બહુ રાજી થયા અને એ ઠરાવ યુદ્ધ મેદાન ઉપર મોકલ્યો કે અમે મહાજને આવો ઠરાવ કર્યો છે. આ ઠરાવ સાંભળ્યો એટલે આ રાજાના સૈનિકોને વધારે બળ આવી ગયું કે આપણી પાછળ સપોર્ટ બહુ
પાવરફુલ છે, મજબૂત સપોર્ટ છે, તાકાતવાળો છે. એટલે એ તો વધારે હિંમતથી લડ્યા અને લડ્યા અને જીત્યા. અને જીતીને પછી એ બધા સૈનિકો પાછા આવ્યા અને થોડા દિવસો થયા, બધાને આમ વાતાવરણ જરા ઠંડુ થયું રાજ્યમાં. રાજાએ મોટી સભા ભરી અને સભા ભરીને બધાને બિરદાવવાના હતા ત્યારે બધા સૈનિકોના નામ બોલાવવા માંડ્યા. ત્યારે સૈનિકોએ રાજાજીને અરજી કરી કે અમે તો બરાબર યુદ્ધ લડ્યા અને અમે જીતીને આવ્યા, અમે દુશ્મનને હરાવ્યા, એટલે તમે અમારું સન્માન કરો છો બરાબર છે, પણ અમારી ઈચ્છા છે કે પહેલું સન્માન આ મહાજનનું કરો. રાજાને વાત તો ખબર હતી, છતાં રાજાએ પૂછ્યું કેમ મહાજનનું કેમ? ત્યારે બધા સૈનિકોએ કીધું કે એ લોકોએ આવો ઠરાવ પસાર કરેલો, એમ કહીને આખી વાત કરી. કારણ કે એ ઠરાવ અમને ત્યાં યુદ્ધ મેદાન ઉપર મોકલ્યો એટલે અમને જરા જોમ આવી ગયું કે અમારી પાછળ અમારા બૈરા છોકરા છે એ રખડી નહીં પડે. રાજા તો બધી વ્યવસ્થા કરશે જ, પણ આ મહાજન પણ આ ગામનું ભેગું બેઠું હોય એટલે કોઈ વાતે ખામી નહીં રહે, માટે અમને જરા વધારે બળ આવી ગયું, હિંમત આવી ગઈ, અમે લડ્યા અને આ જીત થઈ ગઈ, એટલે પહેલું સન્માન મહાજનનું કરો. એટલે રાજા હસ્યા, મહારાજ કે વાત તમારી બરાબર છે, એમ કહીને પહેલું સન્માન મહાજનનું કર્યું રાજાએ કે વાહ, તમને આવો સ્વયં વિચાર આવ્યો, રાજ્ય માટે તમારો પણ ભોગ કહેવાય અને તમારી પણ એક અસ્મિતા કહેવાય. એટલે પહેલું સન્માન રાજાએ મહાજનનું કર્યું, પછી સૈનિકોનું કર્યું. આ દ્રષ્ટાંત શ્રીજી મહારાજે આપીને પછીનો સિદ્ધાંત શું કર્યો ખબર છે? મહારાજ કે એમ આ સૈનિકોને ઠેકાણે અમારા સાધુ છે, ત્યાગીઓ છે, અને મહાજનના ઠેકાણે અમારા હરિભક્તો છે. તે અમારા સાધુ બધા ઘર બહાર છોડી અને અહીંયા ભજન કેમ કરી શકે છે, જ્યારે અમારા હરિભક્તો બધા દશાંશ વિશાંશ ધર્માદો કાઢે છે અને અન્વસ્ત્રે કરીને ત્યાગીઓની સેવા કરે છે, એટલે આ ત્યાગીઓ સુખે બેસીને ભજન કરીને પંચવિષય સામે લડે છે. માટે જીતશે તો એનું તો સન્માન કરશું અમે, પણ મહાજનનું પણ સન્માન અમે પહેલાં કરશું, કારણ કે એના બળે, હરિભક્તના બળે અમારા ત્યાગીઓ ભજન કરે છે. માટે પહેલું કલ્યાણ અમે હરિભક્તનું કરશું, પછી સાધુનું કરશું. એવું શ્રીજી મહારાજે કહ્યું કે પહેલું કલ્યાણ અમે હરિભક્તનું કરશું, પછી સાધુનું કરશું. કે કારણ કે એ જે મહાજન પાછળ બેઠું હતું એના બળે સૈનિકો લડતા હતા, એમ સાધુ વધારે પંચ વિષય સામે લડે છે અને નિવૃત્તિ પકડીને ભજન કરે છે, એ હરિભક્તના આધારે એ બધા અન્નવસ્ત્ર સેવા કરે છે, એટલા માટે એવું મહારાજે દ્રષ્ટાંત આપ્યું. કાકાભાઈ બધા હરિભક્તો એમ થયું તો બરોબર, તો વ્યાજબી છે કે તો આ બરોબર છે કે છે. પણ જો મહારાજને આપણી ઉપર અપાર પ્રેમ હતો, બધા આપણી હરિભક્તો સંતો ઉપર, અને મહારાજે જ્યાં જ્યાં સમ ખાધા છે, વચના મૃતમાં ત્યાં કોના ખાધા છે? પરમહંસના સમ ખાધા છે. એ તો સૌથી પ્રિય વસ્તુ હોય અને પહેલા ખોળાના દીકરા હોય એના જ સમ ખાય ને. અત્યારે તો ટ્રેન્ડ જુદો થઈ ગયો છે, કંઈક ઝઘડો થાય ને ખરેખર કહું છું બસ તારા સમ. એટલે પણ મારા શું કામ ખાસ, તું તારા ખાને પોતાના. પેલો હસતો ખરેખર હું સાચું કહું, પેલો કે ના હોય તારા સમ બસ, કે મને મારવાની વાત કરે. લોકો એવું હોય ટ્રેન્ડ ઊંધો થઈ ગયો છે, તારા સમ ક્યાં છે? પણ સમ માણસ કોના ખાય? પોતાની વાલી વસ્તુ ના ખાય ને, એ મહારાજે પરમહંસોના સમ ખાધા છે. એટલે મહારાજને વાલું એ હતું. એટલે બે રીતે સંતો અને હરિભક્તો બધા મહારાજને ખૂબ વાલા હતા, અપાર પ્રેમ. એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ આપણા ઉપર અપાર પ્રેમ છે. એક વખત સ્વામી ત્યાં વિદ્યાનગરમાં આમ સૂતા હતા રાત્રે, અને યોગીચરણ સ્વામી અને સેવક સંત બધા ત્યાં પગે મસાજ કરતા હતા, અને એક સેવક સંતો પાસે પેલા ફોનના એટેન્ડન્સમાં હોય, તો એમણે ત્યાં યોગીચરણ સ્વામીએ સહેજે વાત કાઢી. 1991 સાલની આ વાત છે. અને આમ ધીમેથી સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો. રાત્રે સુધી 10:45 સમય થયો છે, અંદર બેડરૂમમાં સ્વામી આમ સૂતા હતા અને ફોન ચાલુ હશે, વચ્ચે આમ ગેપ પડીને યોગીચરણ સ્વામી પૂછ્યું કે સ્વામી આમ તમારો સ્વભાવ, એટલે કે આમ અત્યારે તમારી જે પ્રકૃતિ આમ સાહજિક દેખાય છે, એ અત્યારે જેવી છે એવી પહેલેથી ને એવી હતી કે પહેલાં કંઈક આમ જુદી હતી? આમ એકદમ સોફ્ટલી સ્વામીને પૂછ્યું. ને સ્વામી આમ સૂતા સૂતા કે, એટલે આમ તમે કેવી રીતે પૂછો છો આમ, એટલે શું આમ? યોગીચરણ સ્વામી કે સ્વામી અત્યારે આમ તમારી થોડીક આમ કડક પ્રકૃતિ દેખાય, થોડુંક આમ ટોકો અને આમ સ્પષ્ટ વક્તા છો એવી પ્રકૃતિ દેખાય છે, તો પહેલાં આવી હતી? તો સ્વામી એકદમ ખ્યાલ આવી ગયો કે શું પૂછે છે. સ્વામી એકદમ જ બોલવા માંડ્યા. સ્વામી કહે ને, પહેલાં મારી એવી પ્રકૃતિ નહોતી, પહેલાં તો મારી બહુ શરમાળ પ્રકૃતિ હતી, કોઈ બે જણા ઝઘડતા હોય તો હું ત્યાંથી જતો રહું, મને ગભરામણ થાય, અને કોઈ બે જણા બોલાચાલી કરતા હોય તો હું ત્યાંથી જતો રહું કે, અને બહુ માથાકૂટમાં હું પડું નહીં કે, અને કોઈને કહેવાનું થાય તો હું તો કહી જ ના શકું, હું તો બોલી જ ના શકું, મારી અત્યંત શરમાળ, હું તો મોઢું જ ના ખોલું કે. યોગીચરણ સાહેબ તરત પૂછ્યું તો કેમ અત્યારે આવી પ્રકૃતિ કેવી થઈ ગઈ, આમ બદલાઈ ગઈ? એટલે સ્વામી કે જો આ તે બધું માથે આઈને પડે ને, એટલે બધું કહેવું પડે, કરવું પડે, થોડુંક ટોકવું પડે, આ સંપ્રદાય આખો ચલાવવાનો, શાસ્ત્રીમાં જોગી મહારાજે જવાબદારી મોટી આપી છે એટલે આ સેવા સોંપી છે, એટલે આ કહેવું પડે. આટલી સ્વામીએ વાત કરી.
અને આટલી વાત કરી અને સ્વામી સુમ ઇમોશનલ થઈ ગયા. હવે આ વાત તો એવી હતી નહીં પણ એકદમ ઇમોશનલ થઈ ગયા અને આમ ગળે ડૂમો ભરાઈ ગયો અને આંખમાં આંસુ આવી ગયા અને સેવક સંતોના ટેકા વગર સ્વામી પથારીમાં બેઠા થઈ ગયા. અને યોગીચરણ સ્વામી એકદમ જોયું કે સ્વામી કેમ બેઠા થઈ ગયા, કે સ્વામી એકદમ આમ હાથ જોડ્યા અને સ્વામી યોગીચરણ સ્વામીને સેવક સંત તેની સામે કે સ્વામી કેમ મારી પ્રકૃતિ તમને સંતોને બહુ આમ કડક લાગે છે, એકદમ ગરીબડા થઈને. યોગીચરણ સ્વામી ઇમોશનલ થઈ ગયા કે આડું આનું આવું રિએક્શન આવશે વાતનું આપણે ખબર જ નહીં. રાત્રે 11 વાગે બેડરૂમમાં બધું વાતાવરણ ઇમોશનલ થઈ ગયું. સ્વામી કે મારી પ્રકૃતિ તમને સંતોન બહુ આમ કઠણ લાગે છે, કડક લાગે. કે ના ના બાપા, એવી વાત નથી, કે અમને બધાને અનુકૂળ જ છે, અમે રાજી છીએ અને આપ તો અધિકાર છે આપને, અમારી ભૂલો આપની કહો તો કોણ કહેશે, અને આપને તો અમને સુધારવા છે એમ કહીને પાછું યોગીચરણ સ્વામીએ ખભા ઉપર ને પાછા ડોક ઉપર હાથ મૂક્યો એટલે સ્વામીને પાછા પઢાડવા માટે કે આ પાછા સુઈ જાવ એમ આમ હાથ મૂક્યો. સ્વામી ફરીખત બોલવા માંડ્યા અને એકદમ આમ જાણે આમ અંતરથી બધું બોલતા ને. સ્વામી કે મને તો એમ થાય છે કે આ બધા સંતો છે એ જોગી મહારાજને રાજી કરવા માટે અહીંયા આવ્યા છે, ઘર બાર એના મા બાપ છોડીને અહીંયા આવ્યા છે, સગાવાલા છોડીને આવ્યા છે, એમનો બીજો કોઈ આધાર નથી, કે અહીંયા મંદિરમાં બધા રહે છે, ઠાકોરજીની ભક્તિ સેવા કરે છે, આટલા નિયમ ધર્મ પાળે છે, તો મને તો 24 કલાક અંતરમાં એમ રહ્યા કરે છે કે બધા સંતોને ખૂબ રાજી કરું અને બધાને ખૂબ પ્રેમથી રાખું, અને હું આમ મને તો બહુ અંતરમાં રાત દિવસ મને સાધુનો વિચાર આવે છે, એવું બધું બોલવા માંડ્યા સ્વામી. અને તો વાતાવરણ તો ગંભીર થઈ ગયું, બધા તો ઇમોશનલ થઈ ગયા, યોગીશરણ સાહેબ બધાના આંખમાં આંસુ આવી ગયા. સ્વામી કે કોઈ સાધુને કદાચ મારે કંઈક ટોકવાનું થાય કહેવાનું થાય તો મને બહુ દુઃખ થાય છે, મને એમ થાય છે કોઈને ના કહું, અને કદાચ કોઈને કહેવાઈ ગયું તો પાછળથી ઠાકોરજી પાસે પ્રાર્થના કરું છું કે આ સાધુને ખોટું ના લાગે, એને મનમાં દુઃખ ના થાય, એવું બોલવા માંડ્યા સ્વામી. હવે એવું તો કોઈ પ્રસંગ સાધુને બન્યો જ નથી, ક્યાં તો સારી માટે જ છે આપણે, તો કંઈ કે ટોકે તો આપણે સુધરાય, ભૂલ તો કદાચ થાય પણ કેને ટોકવા એ યોગ્ય વ્યક્તિ છે, આપણા ગુરુ છે અને એ પણ આપણી માટે એક પ્રસાદ છે અને સ્મૃતિ છે. સ્વામી એકદમ ઇમોશનલ થઈ ગયા. સ્વામી કે મારે તો બધાને મનમાં એમ છે કે બધા સુખે મહારાજના ધામને પામી જાય અને જેવું જોગી મહારાજને ભગવાનનું સુખ આવતું એવું બધાને આવવા માંડે. યોગીચરણ સાહેબ કે સ્વામી આપ પડી જાઓ, અમારા મનમાં એવું કંઈ નથી અને અમે કોઈ દિવસ વિચારતાય નથી, આ તો સાહજિક મેં વાત કરી કે પહેલાં મને ખબર હતી કે આપ એકદમ શરમાળ ને શાંત પ્રકૃતિ હતી બહુ નાના હતા ત્યારે, અને અત્યારે દેખાય એટલે મેં સાહજિક જ વાત કરી, આપ સુઈ જાઓ, અમારા મનમાં એવું કંઈ નથી અને તમે મનમાં એવું ના રાખશો કે અમારા મનમાં કોઈના એવો વિચાર ચાલે છે. તે સ્વામી નામ સુવડાવી દીધા ને તો સ્વામી સુતા સુતા બોલે, સ્વામી કે બધા સંતો જોગી મહારાજને રાજી કરવા તો મને મનમાં એમ થયું, પછી રિપીટ કરવા માંડે એમની ઘણી વખત ટેવ જાવ રિપીટ કરવાની, પછી રિપીટ કર્યું તે માન માન બોલતા બંધ થયા. આપણે તો ફરી કદાચ વાત જ ના કાઢવી જોઈએ એમની પાસે તો. પણ જો કેટલો બધો અપાર પ્રેમ. એક વખત ભગવત ચરણ સ્વામીએ સ્વામીને પૂછ્યું, વચ્ચે ખબર છે 4-1 વર્ષ એવું થયેલું 92 થી 96 સુધી લગભગ, કે સ્વામી સવારે 10:45-11 સુવા જતા હતા અને પછી પાછા 1-1.5 વાગે ઉઠતા, પેલા ડૉક્ટરે સલાહ આપી દીધી એટલે પેલા ચક્કર શરૂ થયેલા કલકત્તામાં ને MRI બોમ્બેમ કઢાવ્યા પછી, તે સ્વામીને એક દિવસ સવા 1:15 વાગે ઉઠીને આવ્યા એટલે જમવા બેઠા અને ભગવત ચરણ સ્વામી સ્વામીને પૂછ્યું કેમ આજ મોડા આવ્યા. સ્વામી કે પટેલ ઘડિયાળ સામે જોઈને મારી જોડે વાત કરવાની, એમને એમ નહીં કરવાની. એ તો ભગવત સ્વામી જોડે સહેજી આમ સ્વામી મસ્તી કરતા ને કે જો પટેલ ભગવાન ઘડિયાળ સામે જોઈને મારી જોડે વાત કરવાની, ઘડિયાળ સામે જો તો કે 1:20 થઈને તમે 1:15 વાગે રોજ આવો છો. સ્વામી કે 1:15 થી 1:30 વચ્ચે આવી જઉં છું, 1:30 મોડો થો ને તો કહેવાનું, તમે જુઓ કે 1:15 થી 1:30 વચ્ચે હું આવી જઉં છું, કે 1:30 મોડો થો તમે કહેવાનું, 1:15 વાગે 1:15 થી 1:30 વચ્ચે આવી જ જઉં છું જમવા કે, એટલે બધી ઔપચારિક વાત ચાલી. ભગવત ચરણ સાહેબ હોશિયાર છે, એ ક્લચમાં આવે ને એટલે તરત વાત બદલી કાઢે, એ હોશિયાર છે બાપા સાથે એ ક્લચમાં એટલે વાત બધો પ્રસંગ બધો બદલી કાઢે. એટલે સહેજે આમ ભગવત સ્વામી એ સ્વામીને વાત કરી કે આમ યોગી મહારાજ છે ને હું જીવનચરિત્ર અત્યારે હું વાંચું છું અને એમાં યોગીજી મહારાજના સ્વપ્નની વાતો બહુ આવે છે. યોગીજી મહારાજ સારું ઉઠીને કે અમને સ્વપ્ન આવ્યું, સાસીમાં જ આજ્ઞા કરી ગોંડલ બધા હરિભક્તો હતા અને થાળ કર્યો અને ઠાકોરજીના અને પછી બધાને જમાડ દીધા અને હરિભક્તો બધાને પીરસ્યું, તે દાળ ખૂટી તે ફરી દાળ બનાવીને આ બધા સપના યોગી મહારાજને આવે, ચોખા સાફ કરી નાખ્યા. તો તમે જ કુદર તમારા સપનાની વાતો જ નથી કરી, કે તમને સપના આવે છે કે નથી આવતા કે, એવું સ્વામીને પૂછ્યું. તો સ્વામી એકદમ સિરિયસલી પણ આમ એકદમ ઇનોસન્ટલી અને આમ ફેથફુલી ઓનેસ્ટલી સ્વામી કે ના મને કોઈ સપના એવા નથી આવતા, કે સર તમને આમ સ્વપ્ન આવે કે ના આવે. સ્વામી કે ભાગ્ય કોઈક સ્વપ્ન આવતા હશે, બાકી મને તો બહુ સ્વપ્ન નથી આવતા. એટલે ભગવત સ્વામી કે આમ ભાગ્ય આવે એમાં શું આવે, આમ શું આવે, શું તમને સ્વપ્ન, અમને તો જાત જાતના સપના દેખાય તા તમને શું આવે સ્વપ્ન કે. એ સ્વામી આમ સાસતા હસતા કે સ્વામી કે મને આમ ભાગ્ય આવે ને એ બહુ મને યાદ નથી રહેતું શું સ્વપ્ન આવે સવારે કે. આટલું બોલીને 1 સેકન્ડનો પોઝ આપ્યો સ્વામીએ અને એકદમ આમ ઇમોશનલ સ્વામી બોલ્યા. અમે એ યુવકો અમે બધા યુવકો સામે જ બેઠા હતા, તો તાદ્રશ પ્રસંગ જોયેલો. સ્વામી એકદમ ભાવથી બોલ્યા, સ્વામી કે મને રાત દિવસ તમે બધા દેખાયા કરો છો, બધા સંતો અને બધા હરિભક્તો, તે દિવસ કે રાત હોય
મને રાત દિવસ તમારી ચિંતા રહે છે, રાત દિવસ તમે જ બધા દેખાયા કરો છો. એટલે ભગવત ચરણ સ્વામી આમ વાતાવરણ લાઇટ કરવા માટે કે આમ રાત દિવસ અમે દેખાયા કરે, તમારા સ્વભાવ પ્રકૃતિ આખો દર જોજો કરો છો કે આવો છે ને આવો છે. સ્વામી કે ના, અમને મનમાં એમ રહે છે કે આને આ દેહ બધાને ભગવાનના ધામમાં પહોંચાડી દેવા છે, બધાને આને આ દેહ ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવી છે એવું અંતરમાં રહ્યા કરે છે. જો કેટલો બધો પ્રેમ આપણા પ્રત્યે સ્વામીને છે, તો જેવો મહારાજને અપાર પ્રેમ સંતો હરિભક્તો માટે હતો, એવો અપાર પ્રેમ, અને એ પ્રેમના દાવે જ આપણું કલ્યાણ થવાનું છે. બાકી તો હવે આપણે સાધન ક્યાં કરવા જવાના છીએ, કેટલા કરી શકવાના છીએ, અને એનું મૂલ્ય પણ કેટલું, એ સાધનની તાકાત પણ કેટલી, અને સાધન દ્વારા પ્રાપ્તિ પણ કેટલી, કાંઈ જ નહીં. પણ એમના પ્રતાપે, એમનો આપણા પર અપાર પ્રેમ છે, જે મહારાજે મધ્યના 45માં વચનામૃતમાં કહ્યું. મહારાજે પોતે વાત કરી કે તમે સર્વે સાધુ બ્રહ્મચારી પાળા હરિભક્ત બાઈ ભાઈ સર્વે તે મારા કહેવાયા છો, તે મારે તમારામાં એક તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. કેટલો અપાર પ્રેમ કહેવાય. તો જો આ આપણે વ્યક્તિત્વના સામ્યતામાં પૂર્ણતાએ આટલું એક યાદ રાખીએ, કદાચ બીજું બધું યાદ ન રહે, પણ એમને આપણી માટે અપાર પ્રેમ છે. આપણામાં કદાચ નાના મોટા દોષો પણ હશે, પ્રકૃતિ પણ હશે, પણ જેમ માતા હોય એ પોતાના દીકરાનો કોઈ એવો સ્વભાવ હોય, કોઈ ધમાલ્યો હોય, કોઈ ચીડિયો સ્વભાવ હોય, કોઈ કદાચ ઓછું ભણતો હોય, ત્યાં રમતા રમતા ધમાલ કરી આવે, કોઈકના માથા ફોડી આવે, કોઈકના કાચ ફોડી આવે, તો એની માતાને તો એના પ્રત્યે અપાર પ્રેમ રહ્યા કે મારો દીકરો છે એમ. એમ પ્રમુખ સ્વામી મહારાજ આપણામાં થોડાક સ્વભાવ પ્રકૃતિ હોય, પણ આપણા માટે અપાર પ્રેમ છે કે ગમે તેમ છે તો એ કોનો છે, મારો છે, એવું પ્રમુખ સ્વામી મહારાજને થાય છે. એટલે આપો અપાર પ્રેમ. એક છેલ્લો પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. શ્રીજી મહારાજ એક વખત ત્યાં લોયામાં બિરાજમાન હતા, અને ત્યાં મહારાજ સુરા ખાચરના દરબારમાં બધા હરિભક્તોને સંતો બેઠેલા, અને પેલો દરજી એ સુરા ખાચરના કપડાં સીવીને તે વખતે જ લાવ્યો. સુરા ખાચરે સભામાં બેઠા બેઠા ઈશારો કર્યો જે અંદર જઈને મૂક્યા, તે પેલા દરજી અંદર જઈને મૂક્યા, અને પછી બહાર જઈને સુરા ખાચરને ઈશારો કર્યો તમે ટેસ્ટ કરી લેવા કરી લો, નવા કપડાં સીવાયેલા એટલે પછી કંઈક ઓછું વધતું થતું હોય તો અત્યારે અહીંયા સુધારીએ, એટલે પાછું લઈ જાઓ ને સુધારીએ, પછી તમારા બે ધક્કા થશે. એટલે ઊભા થયા, અને તે વખતે પેલા દરજી આમ મહારાજ પેલો ચોયણો પહેરે ને મોટો કાઠિયાવાડ મેં ચોયણો કે ને, ઉપરથી ઘેરાવો મોટો હોય, નીચેથી સાંકડું હોય, તે આમ આપ્યો ને એ મહારાજ આમ દરવાજામાંથી આમ જોઈ ગયા સભામાં બેઠા બેઠા. અને મહારાજે પેલા હરિભક્તોને પૂછ્યું કે આ શું, તો કે આ તો મહારાજ સુરા ખાતરનો દરજી છે, અને એના કપડાં સીવતો હોય તો આ દિવાળીના દિવસો નજીક આવે છે તો નવા કપડાં સીવીને લાવ્યો છે. મહારાજે સુરા ખાતરને બોલાયા, મહારાજ કે આ શું, તો કે આ નવા કપડાં મારા લઈને આવ્યા છે, તમે તમારી કથા ચાલુ રાખું, હું તો આવું છું, આ તો દરજીનો આગ્રહ છે, થોડું ટેસ્ટ કરી લો. મહારાજ કે શું છે, તો કે આ તો મહારાજ અમારો પેલો ચોઈણો છે. કે મહારાજ કે લાવો હું ટ્રાય કરી જાઉં હું પહેરું. એટલે પણ કથા કરો ને શાંતિથી, આ ચોઈણા ક્યાં પહેરા તમારે, પણ આવું ભગવાનને સંતે ગમે ત્યારે ગમે તે ચરિત્ર કરે, યુ હેવ ટુ બી રેડી ફોર એનીથિંગ એટ એની ટાઈમ. તે સ્વામી આમ મહારાજ આમ કે લાવો ચોયણો પહેર્યો, કે મહારાજ આમ ચોયણો હાથમાં લીધો, અને મહારાજ આમ ચોયણો પહેર્યો તો સુરા ખાચરની તો ગર્સ હેવી આટલી મોટી, ચોયણો બધો આમ તો પેલો નાનું હોય એટલે આમ નાનું થયું, પણ આમ પેલી ઓરિજિનલ સાઇઝ તો મોટી બધી, હિપ્સ ને થાઈઝ ને બધા સુરા ખાચર તો. એટલે મહારાજ આમ ચોયણો પહેર્યો ને તો મહારાજના બે પગ એક બાઈમાં જતા રહ્યા, અને મહારાજે નાખ્યા એમને તો એક બાઈમાં બે પગ. તે મહારાજ આમ ચોયણો ઊંચો તો કર્યો ક્યાર સુધી, મહારાજે તો કપડાં પહેરેલા જ, એની કપડાં ઉપર કપડાં પહેરતા, મહારાજ આમ ચોયણો ત્યાં સુધી ઊંચો કર્યો, એક બાઈ લબડે આમ હવામાં, એક બાઈ હવામાં લબડે. મારે તો મહારાજ બધા હસવા માંડે, એટલે મહારાજ જોવા પેલા જોવા માંડ્યા બધા, આ કેમ હસે, પછી મહારાજને ખબર પડી કારું, કારણ કે પગની પછી મુવમેન્ટ બંધ થઈ જાય ને, એકમાં બે આવી જાય તો હલવું કેવી રીતે, એટલે મહારાજને ખબર પડી હા તો એકમાં આવી ગયા. તો મહારાજે ખરખાડ હસ્યા, બીજી બાઈ આમ લબડે, સભામાં બધા હસ્યા. ત્યાં સુરા ખાતર મહારાજને કે હવે તમને એક ચોયણો પહેરતા અરખો નથી આવડતું, એક જોઈને અરખો ચોયણો નથી પહેરી શકતા, તે અમારું કલ્યાણ તમે શું કરશો. મહારાજ એકદમ ભાવમાં આવી અને મહારાજ આમ ચપટી વગાડી જમણા છે કે સુરા કલ્યાણ તો આમ કરી દેશો, એમાં શું મોટી વાત છે. હવે આ દેહ અત્યારે અક્ષરધામમાં બેઠા છો સમજો તો, અને આ દેહ પડે ને પછી અક્ષરધામ, એમાં શું મોટી વાત છે. હવે આમ કેઝ્યુઅલી કલ્યાણ તો આમ કરી દેશો. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા, ભગવત ચરણ સ્વામીએ સ્વામીને ફોન કર્યો વિદ્યાનગરથી કે મારે મળવા આવવું છે, તો હું કાલે આવું. સ્વામી કે આવજો કાલે, વાંધો નહીં. બીજે દિવસે આવ્યા, સ્વામી કહે કે સવારથી આવજો ને પોટલા લઈને આવજો, કે એટલે કદાચ મોડું થાય, વહેલું મોડું થાય ને રોકાવું પડે તો એકાદ દિવસ રોકાઈ જવાય. તો કે સારું. બીજે દિવસે સવારે આવ્યા અને એમને ધર્મચરણ સ્વામી કહ્યું કે સ્વામીને કહેજો કે હું આવી ગયો છું એમ.
ધર્મચરણ સ્વામી કીધું તમને નહીં જોવે હમણાં, પૂજામાં બત બહાર નીકળશે એટલે પૂજામાં બહાર નીકળે. સ્વામી જોયા કે આશીર્વાદ આપે જૂના ઉતારામાં હતા, પૂજાપતિ નાસ્તો પતિ બધા હરિભક્તોને મળે. સ્વામી કીધું કે ધર્મચરણ સ્વામી કીધું શું કરવું, સ્વામી કે આપણે નહીં લઈને મારે થોડા કામ છે, ફોન કરવાના છે પરદેશ, પછી મળીએ. એમ કરતાં કરતાં બપોરનો ટાઈમ વીતી ગયો, આરામનો ટાઈમ થઈ ગયો, સાંજે ઉઠ્યા. સાંજનો ટાઈમ જતો અને ભગવત સ્વામી બહાર ફિલ્ડિંગ ભરાય કે હમણાં મને બોલાવશે સ્વામી કામ માટે. એટલે એ બિચારા રાહ જોતા હતા, અને રાહ જોતા હતા એમાં ભગવત સ્વામી પછી અંદર આવ્યા. અને પછી ધર્મચરણ સ્વામી કીધું જોત ખરા અંદર છે કે નહીં સ્વામી, એમને તો સ્વામી સાથે એકદમ સખા ભાવ અને એ તો આમ આમ પાવરમાં આવી ગયા હતા આમ કે સ્વામી સાથે બોલું, અને સહેજે એમને બહુ સખા ભાવ છે. આત્મસ્વરૂપ સ્વામી કીધેલું કે એક બે એમના પ્રસંગો તમે કહેજો સભામાં. એટલે ભક્તિસાગર સાહેબને વિનંતી થોડી 5 મિનિટ લઈ લઉં કે આમ તો સમય મારો પૂરો થઈ ગયો છે, પણ એકદમ મને વચ્ચે યાદ આવ્યું એટલે એક બે પ્રસંગો કેટલા સખા ભાવથી સ્વામી આપણી સાથે વર્તા હોય છે. તો આ વચ્ચે પ્રસંગ કીધો કે એક વખત ત્યાં ભગવત ચરણ સ્વામી ત્યાં 1991 સાલમાં CFI મોટો થયો ઉત્સવ અમેરિકામાં. પછી સ્વામીએ બધા જ કોઠારી સંતો ઉપર પત્ર લખેલા, કોઈએ સન્માન ગોઠવશો નહીં, કોઈ આપણે એવી જાહેર સભાની જરૂર નથી, અને આપણને લોકોને એમ થાય કે પરદેશથી પૈસા લઈને પોતાનું સન્માન કરાવે છે એવા લોકોને વિચાર આવે. કદાચ ભૂલથી કોકનો આવો પત્ર ગયો હોય, સ્વામી તો ભગવાનને સંતો કદાચ એવો નિર્ણય લે ખરા. એ સ્વામી બધે કડક થઈને કર્યું, જે જે કોઠારી સંતો મુખ્ય સંતો સાથે ફોન ઉપર વાત થઈને સ્વામી કે ધ્યાન રાખજો કે સામાન્ય સત્સંગ સભા જ કરવાની, કે કોઈ મોટા હાર બનાવશો નહીં, જાહેરાત ના કરશો. મોટો ઉત્સવ કરીને અમેરિકાથી આવે છે, ભારતીય સંસ્કૃતિ ડંકો વગાડ્યો, બધું ડંકો વાગી ગયો છે, કંઈ કોઈ બોલવાની જરૂર નથી. કે સ્વામી સ્ટ્રીક હતા, પણ પહેલું જ બોમ્બેમાં ભવ્ય સન્માન થયું, અને પછી તો બધે સન્માન ચાલે. બધા સ્થાનિકો સંતો ના કર્યું, પણ સ્થાનિક લોકો હરિભક્તોની પણ ગુણભાવ્યો માનવ. ખેડા જિલ્લામાં ભવ્ય સન્માન, બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સ ને MLA બધા ભેગા હતા. શાસ્ત્રી મેદાનમાં આણંદમાં સન્માન થયું, CFI જેવો મોટો ગેટ ને સ્ટેજ ને 13 તાલી નૃત્ય, છાત્રીના યુવકોનું એકદમ CFIનું એટમોસ્ફિયર બધું ઊભું થઈ ગયું સભાનું. અને સ્વામી ત્યાં સભામાં ગયા ને, સ્વામીને ભગવચંદ સાહેબ કીધું કે આપણે સભા છે ને થોડાક બહારના માણસ આવશે ને થોડાક આપણે આમંત્રણ પત્રિકા છપાય થોડા માણસ આવશે. સ્ટેજ ઉપર ગયા ને ત્યાં તો આમ પેનલ બેઠી હતી, હાઈ ક્લાસ પેનલ બધી. સ્વામી આમ જોઈ રહ્યા, આમ બધાને હળ્યા મળ્યા ખરા, પણ સ્વામીનો વિચાર ત્યારથી ફરી ગયો. ભગવત સ્વામી સામે એકવાર તેમણે જોઈ લીધેલું. અને પછી આખી સભા, પછી તો કોઈ પ્રશ્ન નહીં, સભા ઉપર બેસી ગયા પછી આખી સભા પૂરી થાય. અને સભા પૂરી થઈને સ્વામી આવ્યા ઉતારે, અને સ્વામી ઉતારે આવીને આમ જમવા બેઠા, અને સ્વામી આમ જમતા જમતા સ્વામીને આમ નોસ્ટ્રિલ્સ તો ફૂલી ગયેલા. એમની એક નિશાની, જ્યારે હી ઇઝ હાય, અહીંયા થોડાક ટેમ્પરામેન્ટમાં હોય ત્યારે સહેજ એમના નોસ્ટ્રિલ્સ સહેજ ફૂલે, અને સ્વામી આમ સહેજ ફૂલતા હતા આમ. અને સ્વામી આમ શાર્પ આમ જમતા જમતા આમ જોવે, અને ઈ વોઝ સર્ચિંગ ભગવત ચરણ સ્વામી માટે. પણ હજી આઈને બેઠા નહોતા. અમે બધા યુવકો હતા, થોડા સંતો હતા, લગભગ 30-40 જણા હશે. અને સ્વામી આમ ભગવત ચરણ સ્વામી આને બેઠા, નિશાલ પ્રણ આમ કરીને આમ બેઠીને આમ આમ કરીને આઈને બેઠા. અને પછી સ્વામી આમ એક બે વાર એની સામે આમ જોયું, ભગવત ચરણ સ્વામીની ખબર હતી, એન્ડ હી વોઝ રેડી ફોર ધ ફાયર. એને ખબર હતી કે સ્વામી બોલવા જ મળશે, પણ એમને એક્સપેક્ટેડ નહોતું જમતા જમતા અહીંયા ચાલુ થઈ જશે સ્વામી તો. અને સ્વામી તો બધા જમે જમવાનો જ. સ્વામી કે પટેલ, તો કે શું? સાહેબ કે તમને એકવાર કહેલું કે નહીં, તમારી પર પત્ર આવેલો કે નહીં? તો કે કયો? સાહેબ કે આપણે કોઈ જગ્યાએ સન્માનની પત્ર તમારી પર નથી આવ્યા. તો કે આવ્યો છે ને? તો પછી આ ગોઠવવાની શું જરૂર? એકદમ સિરિયસ હો સ્વામી, અને આમ લિટરલી વોઝ ફાયરિંગ. સાહેબ કે તમને કહેલું કે નહીં? અને ફોન ઉપર આપણે વાત થયેલી કે કોઈ સન્માન ગોઠવણ નથી, આ બધા ભેગા કરવાની શું જરૂર હતી? ભગવત ચરણ સાહેબ સહેજ નીચું જોઈને કે સાહેબ આ તો બધી સભા હતી ને બધાને આપણે કહેલું ને બધાને ભાવ હતો તો બધા આવ્યા આમ સોફ્ટલી. સ્વામી કે સમજી રાખો કે એકવાર નક્કી થયેલું, એકવાર વાત થઈ જાય, પત્ર આવી ગયો, ફોન તો બધું કરવાની શું જરૂર હતી? મોટું ભેગું કરો છો? ના જ હતી, આ કરવાની જરૂર જ નહોતી કે મોટું સન્માન કરાવો છો ને પ્રમુખ સ્વામી મહારાજ આવું કરીને આવે ને ભારતીય સંસ્કૃતિ ડંકો મારે. આવું સ્વામી 3-4 મિનિટ સુધી બોલ્યા ને રિસર ફાયરિંગ. આવું કંઈ કરવાની જરૂર નથી, આ તમે ખોટું જ કર્યું, તમે સમજી રાખો કે આ તમે આજ્ઞા જ લોપી છે ને ત્યાં સુધી બોલવા માંડ્યા સ્વામી. ભગવત સ્વામી આમ સાંભળી રહ્યા. અને પછી જેવું સ્વામી આમ શ્વાસ મળે ને, નાનચંદ સ્વામી પાસે સ્વામી જમી તો લો પણ જમીન પછી વાત કરો, તમે જમી લો કે છે. એટલે સ્વામી પાસે થોડું થોડું જમવા માંડે, પાછું એક બે કોળા પાછું થોડુંક બોલ્યા. પછી જ્યારે આમ પૂર્ણ રીતે આમ શાંત થાય અને બધું બોલવાનું બંધ થયું, સ્વામીની ટેવ છે, ફાયરિંગ શરૂ કરે એટલે બધું બબે વાર રિપીટ કરે. તમારે તૈયારી જ રાખવાની, ઊભા જ રહેવાનું સામે આમાં આમ સ્વામી જાતે આવવા જ માંડે. એ સ્વામી આમ બે વાર પૂરું કર્યું, પછી ભગવત સ્વામી ધીમેથી શરૂ કર્યું કે જો આપણે જે બધી કથામાં વાતો કરીએ છીએ કે આ બધું શ્રીજી મહારાજે કર્યું, આ બધું જોગી મહારાજે કર્યું, એમનું સન્માન થાય છે મહારાજના પ્રતાપે, જોગી મહારાજના પ્રતાપે, આ એમનું સન્માન છે મારું નથી, એ બધી વાતો આપણે જે કથામાં કરીએ છીએ ને એ બધું પ્રેક્ટિકલ આપણા જીવનમાં પાછું રાખવાનું. સ્વામીને ઉપદેશ આપે હો આપણા, એટલે તમારા જીવનમાં તમારે રાખવાનું એમ. એ તમે છે ને જો આ બધું બોલો છો કેમ અત્યારે, આ બધું જે અંતરમાં ગુસ્સો આવે છે કેમ આવે છે, આ આપણને માન આવ્યું કહેવાય અંતરમાં કે મારું સન્માન થયું.
આ બધું છે ને અંતરમાં તમને માન આવી ગયું કે મારું સન્માન થયું, હું આમ સ્ટેજ ઉપર, અને તો પાવરમાં આવી ગયા, જેટલા સ્વામી પાવરમાં હતા એટલા પાવરમાં આવી ગયા, કે તમને એમ થયું કે મારું સન્માન થયું, હું સ્ટેજ ઉપર બેઠો તો હજારો લોકો મને જોતા હતા, એ બધું માન આવ્યું ને અંતરમાં, એટલા બધા શબ્દો નીકળ્યા છે. નીકળવા જ ના જોઈએ, આપણે જ્ઞાન છે, આપણે સમજણ છે, અને ભાઈ સ્વામીની સ્ટાઇલ છે, આપણે જ્ઞાન છે, આપણે સમજણ છે, આમ જોગી મહારાજની વાત છે, જોગી મારું સન્માન થયું, આપણું ક્યાં થયું છે કે. અને સ્વામી તો જે ખડખડાટ હશે, ઓહો સ્વામી તો બધી બાઉન્ડ્રીઝ ખુલી ગયા, બધા ફ્લડ ગેટ્સ ઓપન થઈ ગયા સ્વામીને તો. અને સ્વામીને તો પેટ ઉછળે એટલું બધું, હાથમાં કોળિયો હતો ને એ નાનચંદ સ્વામી હાથ કાંડું પકડીને પાછો મુકાવડ્યો પથ્થરમાં, અને સ્વામીને બે આંખમાંથી પાણી જાય, જે હશે સ્વામી જે હશે. અને બાજુમાં તો ડૉક્ટર સ્વામી બેઠા હતા, મોહન સ્વામી બેઠા હતા, બંને મોટા સદગુરુઓ બેઠા હતા, એ પહેલાં તો બંને સ્તબ્ધ થઈ ગયા હા એકદમ. અને પછી આમ બોલતા જાય, બોલતા પહેલાં બોલતા જાય ને ભગવચરણ સ્વામી, મહન સ્વામીના ડૉક્ટર સ્વામીના, એટલે મહન સ્વામી બાજુ બેઠા હતા, એના એના હાથ ઉપર આમાં પગ ઉપર આમ મારતા જાય, આમાં આમાં આમ દબાવતા જાય, એટલે મોહન સ્વામી પાછા એમને કે, મોહન સ્વામી એમને કે તમે ઊભા આમ સ્વામી સામે આવું બોલાય, એટલે મોહન સ્વામી કે નાના તમે ઊભો હમણાં કે મને કહી દેવા દો કે, અને ધમ ધમાઈને કહી દીધું સ્વામીને. અને સ્વામી તો જે હશે પછી તો બધા હશે, લિટરલી સ્વામીના બંને આ પ્રસંગના તમે પ્રત્યક્ષ સાક્ષી છીએ, સ્વામીના બે આંખમાંથી જેમ પાણી જતું હતું એટલું બધું હશે હા સ્વામી. પછી બધું વાતાવરણ શાંત થયું ને એટલે બીજો સ્ટ્રોક માર્યો ભગવત સ્વામીએ, મહન સ્વામીની આમ પગ ઉપર આમ ટાપલી મારીને, મહન સ્વામી કે મહન સ્વામી આ તો છે ને આવો પ્રસંગ આવે ને ત્યારે એ બોલે ને ત્યારે આપણે આપણે સામું બોલવું પડે, ને તો આ તો આપણને કાયમ દબાવે કે છે, અધૂરું પૂરું હતું તો બીજી ફ્રન્ટ ફૂટ ઉપર ઉઠાવી દે એ કે આપણે કેવું પડે તો ટાઈમે આપણે બોલીને તો આપણને કાયમ દબાવે કે. એટલે આવું છે, હમણાં બહુ વરસાદ પડ્યો ને દેશમાં, ત્યારે આણંદ મંદિરમાં બધે બહુ પાણી ભરી ગયેલું, બેઝમેન્ટમાં એ તો સાવ રોડ લેવલ ઉપર છે ને તે પાણી ભરી ગયેલું, ટેલિફોન કનેક્શન કપાઈ ગયેલું, સ્વામીના સમાચાર મળી ગયેલા. બે દિવસ પછી તો બધું અંધારપટ રહેલો મંદિરમાં હા, અને બધી પેલી દિવસ પેલો કેન્ડલ લાઇટથી પેલા ઇલેક્ટ્રિક ટોર્ચ ને બધું, એટલે ટોર્ચ આવે ને બધું એમનાથી બધું કામ ચાલતું હતું બેટરીથી, તે માંડ બધું ભેગું થયું. બે દિવસ પછી ભગત સાંઈ સ્વામીને ફોન કર્યો, અને સ્વામી હસતા હસતા દિલ્હીથી કે ત્યાં કે બસ પટેલ પાણી બેસી ગયા કે, છ ગામના પટેલ છો ને પાણી બેસી ગયા કે, પાણી આખું રસોડું, રસોઈ હોય તો ઠીક છે રસોઈમાં ના બેસાય પણ આ તો આખું રસોડું બેસી ગયું એની વાત છે, કે સાંઈ કે છ ગામના પટેલ છો ને તમે પાણી બેસી ગયા કે. એટલે ભગત સ્વામી એ વાક્ય, સાંઈ કે તો મંદિરમાં પાણી ભરે, સાંઈ કે પટેલ મંદિરમાં પાણી ના ભરાવું જોઈએ કે. અને સ્વામી જરામ કેફથી એની સાથે વાત કરતા, એમને આ વાક્ય યાદ રાખેલું, અને પછી એમણે મનમાં તૈયાર કરી રાખેલું, અને છે ને એ હોશિયાર છે, ક્યારે શું કેવું બહુ બહુ ટાઈમલી બોલી શકેલા. એમને વાક્ય એમ સાંઈ એમ ફરીને ગુરુ પૂનમના સમયે બોચાસન આવ્યા ને, ગુરુ પૂનમનો ઉત્સવ પતી ગયો પછી એક બે દિવસ પછી બેઠા હતા ડૉક્ટર સ્વામી હતા, અને પછી બાપા એમ જમવા બેઠા હતા, અને હવે સ્વામીને શું થયેલું, જામનગરથી દિલ્હી ગયા ને પછી સ્વામી ત્યાં દિલ્હીમાં બીમાર પડેલા, હવે બીમારમાં એક ટેબ્લેટ સ્વામી લીધી હતી ને થોડુંક એની આડઅસર રિએક્શન આવેલું, અને સ્વામીને છે ને પગમાં અને એ ગાલમાં ને એ મોઢા ઉપર થોડું આમ પાણી અંદર ભરાઈ ગયેલું, પછી તો અંદરથી ડ્રાય કરી દેવી, ટેબ્લેટ્સ આવે ડ્રાય થઈ જાય, પણ સ્વામીને થયેલું. તો સ્વામી ત્યાં બોચાસણ આવ્યા ને પછી એમ બેઠા હતા, એટલે ભગવચરણ સ્વામીએ ડૉક્ટર સ્વામીને પહેલાં એલર્ટ કર્યા, આમ ટપલી મારી બાજુ બેઠા હતા ને ડૉક્ટર સ્વામી, બાપા જમતા હતા બધા સંતો બેઠા હતા આમ, અને યુ નો ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ સંતોને વાતો કરવાની બાપા સાથે રાતે આરામમાં જતા હોય ત્યારે, આમ ડૉક્ટર સાહેબને ટપલી મારીને આમ જાગ્રત કરી એલર્ટ કર્યા અને ઇન્વોલ્વ કર્યા. અને પછી સ્વામીને કે સ્વામી આપણે ફોન પર વાત થઈ અને આણંદ મંદિરમાં પાણી ભરાઈ ગયેલું, ત્યારે તમે એમ કહેલું પટેલ પાણી બેસી ગયા, પણ મારે તમને એમ કહેવું છે કે જ્યાં સુધી હોડી છે પાણીમાં જતી હોય ત્યાં સુધી કોઈ પ્રશ્ન નહીં, પણ એ હોડીમાં પાણી ભરાવાનું શરૂ થાય ને ત્યારે પ્રશ્ન સિવાય કાંઈ નહીં, એમ અમે પાણી બેઠાનો કોઈ પ્રશ્ન નહીં, પણ આ પટેલમાં પાણી ભરાય ને એ ખોટું, પટેલ પાણી બેસે ને ત્યાં સુધી વાંધો નહીં, પણ પટેલમાં પાણી ભરાઈ જાય ને, સ્વામી પટેલ જ છે ને પૂર્વાશ્રમમાં, અને સ્વામીને પગમાં ગાલમાં બધે પાણી ભરી ગયેલું, એટલે કે આ પટેલ પાણી બેસે ને ત્યાં સુધી વાંધો બરોબર પણ ઓછો વાંધો, પણ આ પટેલમાં પાણી પહે ને એ બહુ ખોટું કહે છે. અને સ્વામી તો આમ સ્તબ્ધ થઈ ગયા જોઈ રહ્યા, ક્યાં તો ટાઈમલી શોટ મારા છે, અને ડૉક્ટર સ્વામી તો ઉછળી ગયા એકદમ, ખૂબ હસી પડ્યા, એટલે કે આ પટેલમાં પાણી ભરાય ખોટું કહે છે, એના ભરાવું જોઈએ કે છે. એટલે આ તો ઘણી વખત આમ આ સાહજિક રમૂજની વાતો છે, પણ આ છેલ્લો પ્રસંગ પૂરો કરે. પેલો છે મહારાજે સુરા ખાચેને કહેલું કલ્યાણ તો આમ કરી દઈએ એમ, પછી રાત સુધી ભગવત સ્વામીનો મેળ ના, રાત્રે જમીન પછી અંદર ગયા, અને સ્વામી કે આપણે પેલા ભાઈને બોલાવો, ધર્મચરણ સ્વામી કે, સ્વામી ધર્મચરણ સ્વામી કે કોણ, આપણે પેલા ભાઈ આપણને મળવા આવ્યા છે ભાઈને બોલાવો કે છે આપણે મળી લઈએ, તો કે કોણ, સ્વામી કે આપણે કાલ પેલાનો ફોન આવ્યો તો રાત્રે ને આપણને કહ્યું મારે મળવા આવું છે, એને બોલાવો ને આપણે મળી લઈએ અત્યારે ટાઈમ છે ને મળવા આવ્યા છે પછી એને જવું જ જાય.
કે ધર્મચરણ સ્વામી ત્રીજી વાર પૂછ્યું, સ્વામી કોણ ભાઈ પણ કોણ, કંઈક તો એનું રિલે આપવું પડે ને આગળ પાછળ. સ્વામી કે આપણને પેલા મળવા આવ્યા છે? તો ત્રણ ચાર વખત સુધી સ્વામી બોલે, સ્વામી ક્લિક ના થયું. સ્વામી કે આપણે આ આપણે આપણે વિદ્યાનગરથી આપણે આ

0: સ્વામી આવું બોલતા હતા, પેલા બહેન બોલાવો, પેલા બહેન બોલાવો. હજી સાધુ બોલાવો તો આપણે કંઈક મંદા, પેલા બહેન બોલાવો કે છે. કારણ કે બે વખત મેં આમ યાદ કરવાનો પ્રયત્ન કર તો યાદ ના આવે, પછી તો તોય નામ યાદ ના આવે તો ખાલી એટલું જ બોલે, પેલા વિદ્યાનગર થયા છે બોલાવો કે છે આપણે મળવું. પછી મેં યાદ કર્યો ત્યારે સ્વામી બોલ્યા કે હા એને બોલાવો પટેલને. ભગવત સ્વામી ખરેખર એવું થયું કે છે? તો કે હા. શું કહો છો કે ખરેખર સાચી? તો કે હા ખરેખર આવું થયું. વાંધો નહીં કે છે, હમણાં ઊભા થવા દે એટલે કહું છું. સ્વામી બધું કામ બામ આટોપી અને પછી એમ બાથરૂમમાં ઉભા જતા ને ભગવત સ્વામી એમ પાછળ ગયા અને સ્વામી આવતા જોયા ને સ્વામી ઊભા રહ્યા. સ્વામી એમ કાન ઉપર જનોઈ ચડાવેલી હતી. હા, અને સ્વામીની ટેવ છે, એક પત્ર લેખન કે એમાં મુલાકાતમાંથી ઊભા થઈને જો આરામમાં જવાનું હોય ને તો એ તો આમ હાથ નાખીને જનોઈ હોદવા જ માંડે, આમ જનોઈ હોદવા જ માંડે. અને પછી બાથરૂમમાં પહોંચે ને બાણા, એ પહેલાં તો જનોઈ કાને ચડી ગયો હોય સ્વામીને, અમે એક બે આંટા માર લે. અને પછી એ ખાનગી હોય ને ઘણી વખત કોઈ સાધુ કે કોઈ કોઠારી ઉભા તો સ્વામી ખાન ઉપર જનોઈ ચડાવેલી હોય છે અને વાત કરતા હોય છે. ગોંડલમાં તો એક વખત જ્ઞાની સ્વામી સાથે એક કલાકની મીટિંગ કરીને ઊભા થયા તો આમ કરતાં કરતાં આ માળા કાને ચડાવી દીધી આમ સ્વામીએ. તે બધા હશે આજુબાજુ, તે સ્વામી બધાની સામે આમ જોઈએ, બધા હશે છે કેમ? તો બધા કોણ બોલે કે કાને તમે માળા ચડાવી છે? નાનચણ એક જ સેવક હતા આ બાજુ, એ આ બાજુ હાથ દઈને ઉભા, આ બાજુ જમણા બાજુ ખબર નહીં. તો બધા હશે, તો સ્વામી આજુબાજુ જોઈને કે કેમ હસો છો? પછી આ બાજુ ફૂલ જોયું ને એમને, ત્યારે એમને પેલું કાન તણાય ને, કાન તણાય ખબર પડી કહો આ તો મારી માળા ચડી ગઈ. પછી આમ ખાને ના ના કઈ નહીં, પછી નોર્મલ થઈ ગયા. અને હી ઇઝ વેરી ક્લેવર ઇન હાઈડિંગ હિઝ એક્સપ્રેશન્સ. સ્વામી છે ને બધી રીતે એક્સપ્રેસ કરવામાં પણ બહુ ક્લેવર છે અને છુપાડવામાં પણ બહુ ક્લેવર છે. સ્વામી તરત આમ કાનો વળન ચાલો માંડ્યા. એટલે એવા ઘણી વખત એમ તો સ્વામી આમ ઘરે આમ જનો ચડાય એમ ચાલે. ભગવત સ્વામી પાછળથી કે ઉભારો કહે છે એમ કે રીસર સ્વામીનું ગાતર્યું આમ પાછળથી પકડ્યું કે ઉભારો કહે છે. સ્વામી કહે શું? કે મારે તમને એમ પૂછવું છે કે મને ધર્મચરણે આવો પ્રસંગ કયો તે વાત સાચી? સ્વામી કહે તો હવે ખબર નહીં, હું કંઈક કામમાં આવીશ એટલે આમ ખ્યાલચૂકમાં મને ખ્યાલચૂક રહી ગયો છે નામનો. તો કે તમે પણ વિચાર તો કરો કે આમ આમ સિરિયસ બોલે પણ અંદરથી એકદમ સખા ભાવ એમને એમ આનંદથી. તમે વિચાર તો કરો 1981નો સાધુ છું કે અને 71 સાલથી તમારી સાથે સેવા કરું છું. આજે આ મને 22 વર્ષ થયા, 91 સાલનો પ્રસંગ છે. આ મને 22 વર્ષ થયા કે અને તમે એક મારું નામ ભૂલી જાઓ છો, તે તમને આ એક નામ અમારા યાદ રહેતા નથી તમારા માટે સાધુ થયા તો, તો તમે અમારું કલ્યાણ કેમ કરશો કે છે? સુરા ખાતરે પેલું પૂછે ને સેમ ક્વેશ્ચન કે ચોઈણી પહેરતા નથી આવડતું કલ્યાણ શું કરશો? અને સ્વામી ના પૂછે કે નામ યાદ નથી કલ્યાણ શું કરશો? અને સ્વામી તે વખતે એક પગ બાથરૂમમાં મૂકી ગયો હતો અને સ્વામી આમ કેફથી ફર્યા આમ ગોળ. અને જે રીતે મહારાજે આમ ચપટી વગાડી હતી એ જ અદા સ્વામી આમ ગોળ ફરીને ચપટાડી ગયા. સાંકે પટેલ કલ્યાણ તો આમ કરી નાખશું, એમાં શું મોટી વાત છે કે આમ ભા સાહજિક. પછી બાણું બાણ કરીને અંદર બાથરૂમમાં ગયા, સાંકે કલ્યાણ તો આમ કરી દેશું, એમાં શું મોટી વાત છે? અતિ સાહજિક એમ આપણું કલ્યાણ તો આમ 1 2 3 ચપટી પૂરું થયેલું જ છે, કન્ફર્મ છે. પણ હવે એ રાજી થાય એવી રીતે સર્વ પ્રકારે, હા બસ એ શબ્દ, એ ટોપ આવ્યો શબ્દ, શું? હા, હખણા રહેવાનું, એ શબ્દ પ્રોપર આવી ગયો કે રાજી થાય એમ સર્વ પ્રકારે હખણા રહેવાનું. અને એમાં બધું આવી ગયું ને, હવે એનું નિરૂપણ જરૂર નહીં ને, હખણા રહેવાનું એમાં બધું આવી ગયું ને દેશી ભાષામાં. તો આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણે જેવા શ્રીજી મહારાજ હતા એમનું વ્યક્તિત્વ અનેક પ્રકારે આપણે જોયું, એવા જ આપણા પ્રાણ પ્યારા ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ છે, એવું જ અલૌકિક અને દિવ્ય એમનું વ્યક્તિત્વ છે, એ સ્વરૂપ આપણને યથાર્થ સમજાય, એમની કૃપાના અધિકારી થઈ શકીએ, એમનું અપાર પ્રેમ આપણી ઉપર છે એની આપણને પ્રતીતિ આવે અને એ દાવે આપણે બધા સુખે મહારાજના અક્ષરધામને આને આ દેહે પામી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: वह निरधत्ते धर निरुदधे लंगते नैव वेला सोयं श्रीमान निखिल जगता अंतरात्मवतीरा धर्मं रक्षन् दिशतु कुशलं स्वामिनारायणो मुखं करोति वाचालं पंगुं लंगयते गिरिं

जय। गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय। दिल्ली अक्षरधाम महोत्सव नी जय। जय जय। वेद એટલે જ્ઞાન માત્રનો સમુચય, અને ઉપનિષદ એટલે વેદ માત્રનો સાર. પણ ઉપનિષદ માત્રનો પણ સાર એટલે ગીતા. ગીતા સ્વયં એક ઉપનિષદ છે, એટલા માટે જ ગીતા શબ્દ પોતે સ્ત્રીલિંગ છે. ઉપનિષદ જેમ સ્ત્રીલિંગ છે, એશા ઉપનિષદ, એશા બ્રહ્મ ઉપનિષદ, એટલા માટે ગીતા પણ સ્ત્રીલિંગ શબ્દ છે. ગીતમ નહીં, ગીતઃ નહીં, પણ શ્રીમદ ભગવદ્ ગીતા. એની પુષ્પિકામાં પણ એવો જ ઉલ્લેખ મળે છે. દરેક અધ્યાય પૂરો થાય પછી એવો પુષ્પિકા સૌનાશ રૂપે આવે કે ઇતિ શ્રીમદ ભગવત સુ ઉપનિષદ સુ, ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષદસુ. એટલે ગીતા છે એ પણ એક ઉપનિષદ છે. એટલું જ નહીં, સમગ્ર ઉપનિષદનો સાર છે. ગીતાના મહાત્મ્યના શ્લોકમાં એક પ્રસિદ્ધ શ્લોક આવે છે,

કે બધા જ ઉપનિષદો એ ગાય સમાન છે, એના દોહનારા દોહન કરનારા શ્રી કૃષ્ણ છે, અને એમાંથી જે દુગ્ધમ ગીતામૃતમ મહત, જે મહત અમૃતરૂપ જે દૂધ ગીતાના રૂપમાં આપણે જે મળ્યું છે, એ જે સુગ્ન ભક્તો છે એનું પાન કરે છે, આવો ઉલ્લેખ એ ગીતાના મહાત્મા માટે લખ્યો છે. એ ગીતાના 18મા અધ્યાયમાં 64મા શ્લોકમાં કૃષ્ણ ભગવાન એક ચરણમાં કહે છે, અર્જુનને સંબોધીને કહે છે કે ઇષ્ટોસી મે દૃઢમિતિ તતો વક્ષામિ તે હિતમ. કે હે અર્જુન, હે પાર્થ, તું મને બહુ જ પ્રિય છે, ઇષ્ટોસી મે, તું મને બહુ જ ઇષ્ટ છે, બહુ પ્રિય છે, માટે હવે તતો વક્ષામિ, હવે તને તારા હિત માટે કંઈક વાત કરી રહ્યો છું. આ ભવિષ્યકાળનું રૂપ છે ભવક્ષ્યામી. આપણે પ્રશ્ન થાય કે 18મા અધ્યાયનો આ 64મો શ્લોક છે, અત્યાર સુધી સમગ્ર ગીતામાં 700 શ્લોક છે, આના પછી ફક્ત 16 શ્લોક બાકી છે કૃષ્ણ ભગવાન કહેવાના. આમ તો બાકીના 5-7 શ્લોક તો સંજયના જ છે. હવે કૃષ્ણ ભગવાન અંતિમ ઉપદેશ આપી રહ્યા છે, છતાં પણ કૃષ્ણને એવું થાય છે કે મારે તને હવે તારો જે હિત જેમાં સમાયેલું છે એ મારે તને વાત કરવી છે. તો આ 684 શ્લોક સુધી વાત શું કરી? કૃષ્ણ ભગવાન કહે છે કે હવે તને જે વાત કરું છે ને એ મારો ફાઇનલ સ્ટેટમેન્ટ છે. 2 શ્લોકમાં કૃષ્ણ ભગવાન વાત કરે છે. આના પછીનો શ્લોક કૃષ્ણ ભગવાન અર્જુનને જે 18 અધ્યાય પછી પણ જે વાત પહેલાં જે કહેવાની હતી પણ અર્જુન જે પાત્રતા નથી, હવે પાત્રતા કઢાઈ છે એટલે હવે કૃષ્ણ ભગવાન એને કહે છે, બીજું કંઈ મારે નથી કેવું તને અર્જુન, તો એક જ વાત સમજી લે, મન મનાભવ મદ ભક્તો મદ યાજી મામ નમસ્કરો. મન મનાભવ, તું મારામાં મન રાખ, મામ નમસ્કરો, તું મને નમસ્કાર કર, મા યાજી, તું જે પણ કંઈ યજ્ઞ યજ્ઞાદિ કરે છે મને અર્પણ કર, મામ એવ ઈશ્યસી, તું જો આ બધું જ કરીશ તો તું મને જ મામ એવ તું મને જ પામીશ, સત્યમ તે પ્રતિ જાને, આ તારા પ્રત્યે મારી એક સત્ય પ્રતિજ્ઞા છે, કેમ પ્રિયોસી મે, તું મારો પ્રિય છે ને, માટે હવે આ મારો એક ફાઇનલ સ્ટેટમેન્ટ છે, બીજું બધું જ ભૂલી જા, મન મનાવ, તું મારામાં મન લગાવો, મારામાં જોડાવો. અને આના પછીનો શ્લોક સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજા, બીજા બધા જ આશ્રય છોડી દે, તારા વિચારના પણ આશ્રય છોડી દે, મામ એકમ શરણમ વ્રજા, તું તારા બધા જ પાપ થકી તને મુક્ત કરીશ, તને મોક્ષ અવશ્ય પ્રમાણીશ, તું જરાય શોક કરીશ નહીં. આ ગીતાનો હાર્દ છે. કૃષ્ણ ભગવાનને કઈ કહીને અર્જુન આટલું જ કહેવું હતું, તું મારામાં જોડાવ. આ ઉપનિષદ માત્રનો સાર અને ગીતાનો ઉપનિષદ માત્રનો સાર એટલે ગીતા, અને ગીતાનો પણ સાર એ આ છે, પ્રગટ ભગવાનમાં જોડાવો. એ પ્રગટ ભગવાનમાં જોડાવા માટે આપણે સૌ એકત્રિત થયા છે. પ્રમુખ ઉપનિષદનો આપણા માટે રહસ્યરૂપ છે સ્વામીશ્રીમાં, પ્રગટ ભગવાનમાં વધુને વધુ આપણે કેવી રીતે જોડાઈ શકીએ, સ્વામીશ્રીમાં આપણે કેવી રીતે મન લગાવી શકીએ, સ્વામીશ્રીને ખરાત્મા કેવી આપણે નમસ્કાર કરી શકીએ, આપણી દરેક પ્રવૃત્તિ સ્વામીશ્રીને અર્પણ કરવા માટે ક્યારે લાયક બને એ વિચાર માટે સ્વામીશ્રીનું જે સ્વરૂપ છે એ સમજવા આપણે કોશિશ કરી રહ્યા છે. એ સમજવા માટે આપણે આ તમેવ માતાનો શ્લોકનો આધાર લીધો છે. તો સર્વપ્રથમ આપણે સૌ સમૂહમાં હાથ જોડીને સ્વામીશ્રીની મૂર્તિની સ્મૃતિ સાથે એનું ગાન કરીશું.

ત્વમેવ માતા. ગઈકાલે આપણે જોયું કે માતાને બહુ જ એક મોટી સેવા પ્રાપ્ત થઈ છે, એ છે બાળકનો જન્મ આપો. સ્વામીશ્રી પણ આપને જીવન આપે છે, એને આપણે બે અર્થ ગઈકાલે આપણે જોયા. એક તો સ્થૂળ રીતે પણ સ્વામીશ્રી જીવન આપે છે. સ્વામીશ્રીના સંકલ્પે કેટલાને પુત્ર પણ થયા છે, અથવા તો મોટી ઉંમરે પણ સ્વામીશ્રીએ આયુષ્ય દાન આપ્યું છે. એ સ્થૂળ રીતે પણ આપણે જોયું. સૂક્ષ્મ રીતે પણ આપણે જોયું કે સ્વામીશ્રીએ નવજીવન પણ આપ્યું છે. પોતાના જે જૂના પ્રકારનો જે કદાચ ખરાબ જીવન હોય એમાંથી આપણે સન્માર્ગે વારે છે. સ્વામીશ્રીના આશીર્વાદથી આપણે સારા માર્ગે ચાલી શકીએ છીએ. નવજીવન છે આપણા માટે. સ્વામીશ્રી એક બીજા રીતે પણ આપણે સૂક્ષ્મ જીવન આપે છે. મરણ નિવારણ, આપણા કદાચ એવા સંજોગો એવા સર્જાય અને કોઈ માણસને આપઘાત કરવાનો પણ વિચાર આવે, એમાંથી પણ સ્વામીશ્રીએ વાર્યા છે. એવો ગઈકાલે આપણે પ્રસંગ જોયો હતો. આજે એક એ જ સંદર્ભમાં બીજો એક આપણે પ્રસંગ જોઈએ છે. સ્વામીશ્રી 98 સાલમાં પરદેશ પધારે છે. એ વખતે સ્વામીશ્રીની કૃપાથી સાથે સેવાનો લાભ મળ્યો હતો. સ્વામીશ્રી ત્યાં પધારે છે એ વખતે આમ કાર્યક્રમ બધા જ ગોઠવાયેલા હતા કે આટલી પ્રતિષ્ઠાઓ કરવાની છે, આટલા મોટા મોટા સેન્ટરમાં સભા છે, આ બધા આયોજનો છે, બધું જ નક્કી હતું. પણ સ્વામીશ્રી ત્યાં પધારે ને આપણને ખ્યાલ છે કે અચાનક, કોઈ ધાર્યું નહોતું, પણ સ્વામીશ્રીને પછી બાયપાસ ઓપરેશન કરવામાં આવ્યું. એટલે સ્વામીશ્રી 3 મહિના સુધી વિશ્રામ લીલા ત્યાં ન્યુયોર્કમાં જ કરે છે. વેસ્ટચેસ્ટર નામનું ત્યાં પરું છે અને ત્યાં ભરતભાઈના ઘરે સ્વામીશ્રી ત્યાં 3 મહિના હરિકૃષ્ણ મહારાજ અને સંતમંડળ સાથે ત્યાં રોકાય છે. હવે સ્વામીશ્રી ત્યાંથી વિદાય લેવાના છે. 6 સપ્ટેમ્બર છે. ત્યાંથી વિદાય લઈ થોડા દિવસ ન્યુયોર્ક રહી, પછી 9 દિવસનો કાર્યક્રમ એડિસન હતો. એડિસન એ ન્યૂજર્સીમાં આવે છે. ત્યાં કાર્યક્રમ એવો ગોઠવાયો કે હવે જે પણ બધા હરિભક્તો વંચિત રહી ગયા છે સ્વામીશ્રીના દર્શનથી, લાભથી, એ લોકોને પણ કંઈક સંતોષ મળે, સ્વામીશ્રીને મળી શકે, એના માટે આપણે શું કરીએ. એટલે ઝોન વાઇઝ બધા હરિભક્તોની મુલાકાત ગોઠવી. એડિસન બહુ મોટો પણ મંદિર છે. આવો જે સભા મંડપ છે એવા 2 પેરેલલ સભા મંડપ છે અને વચ્ચે પાર્ટીશન છે. એટલે આયોજન એવું કરવામાં આવ્યું કે સવાર સાંજ આ સભા મંડપમાં કથા વાર્તા ચાલે, સંતો કથા વાર્તા કરે, અને ઝોનના વારા પ્રમાણે આ બાજુ હરિભક્તો સુખ લે સ્વામીનું. એટલે કે સ્વામી બાપા ત્યાં સિંહાસન ઉપર વિરાજમાન થાય અને એ ઝોનના બધા હરિભક્તો ગોઠવાઈ જાય સભામાં. પણ સભામાં શું કરવાનું, દર્શન, બસ અક્ષરધામનું સુખ, સ્વામીની મૂર્તિને જોવાનું, અને વારા ફરતી બધા હરિભક્તો લાઈનમાં આવે મુલાકાત. અને તમારે જે કંઈ પ્રશ્ન હોય, જે પણ કંઈ પૂછવું હોય ત્યારે પૂછી લેવાનું. તમારા માટે જે પણ 2-5 મિનિટ સ્વામીશ્રી ફાળે એ તમારા માટે એ 98ની ટોર પૂરી થઈ ગઈ. એટલે આ બાજુ લાઈન ચાલુ ને ચાલુ રહે, બધા શાંતિથી એકદમ પેટ ભરીને બાપા સાથે મુલાકાત લેતા હતા. તમે વાળો પૂરો થઈ જાય પાછો આવીને બેસી જવાનો દર્શન કરવાના. આવી રીતે 9 દિવસનો કાર્યક્રમ એડિશનમાં ગોઠવાયો. સવાર સાંજ બાપાનો આ જ કાર્યક્રમ. પૂજામાંથી આવે, સ્નાન કરી અને ફરી ત્યાં ગોઠવાઈ જવાનું. જમવા માટે જાય, પાછા સાંજે સ્નાન કરીને પાછા ત્યાં ગોઠવાઈ જવાનું. એમ સવારે 10 થી 12, સાંજે 5, 5:30, 5:30 થી 8:30 આ જ કાર્યક્રમ. હરિભક્તને મુલાકાત, અમે દર્શન આપવાનું. આ કાર્યક્રમ ગોઠવાયો એ થોડા દિવસ પહેલાનો એક પ્રસંગ ત્યાંથી શરૂ થાય છે. સ્વામીશ્રી ન્યુયોર્ક આવ્યા હતા. ત્યાં નાના પેલા મંદિરોની પ્રતિષ્ઠા કરવાની હતી અને સ્વામીજી એડિસન જવાના હતા. એ દરમિયાન એક હરિભક્ત આવે છે એમના 17 વર્ષના એક કિશોર વયના છોકરા સાથે. સ્વામીશ્રી પાસે આવે છે ન્યુયોર્કનું નાનું મંદિર અને નાનો પેલો ભોજન કક્ષ. માન કદાચ 20 ફૂટ બાય 20 ફૂટનાકી જગ્યા છે. એમાં સ્વામીશ્રી પોતાના ભોજનના આસન ઉપર ત્યાં બિરાજમાન હતા. સ્વામી નાસ્તો કરીને પરવાડ્યા, હરિભક્તોને મળતા હતા. એમાં છેલ્લા 2-3 હરિભક્તો બાકી હતા. એમાં આ ભાઈ આવે છે. સ્વામીશ્રીનું પેલું ત્યાં ટેબલ છે, એના ઉપર ઓશિકો પણ છે. સ્વામીશ્રી હાથ ટેકવ્યા છે અને એ વખતે આ ભાઈ આવે છે. એ કંઈક બોલી શકે એ પહેલાં જ પેલો છોકરો એ ધ્રુસકે રડી પડે છે. હવે અચાનક કંઈક પૂછપરછ વગર, કંઈ પરિચય વગર પેલો આવો જુવાન જો છોકરો રડે. અમેરિકામાં કેવું હોય, પરદેશના છોકરાઓ છે ને બહુ રિઝર્વડ હોય. તરત એ લોકો પોતાની લાગણી આમ વ્યક્ત ના કરે. અને આ તો છોકરો છે પાછો, અને એમ સારી હાઈટ બોડીવાળો હતો, સ્માર્ટ હતો એકદમ.
છોકરાને તો હોય કે હું તો પુરુષ ને, અને પુરુષ છે સાચવા માટે પણ આવું કોઈ દેશ ના રડે, જાહેરમાં તો ના જ રડે. છતાં પણ આમ જોધાર આંસુ એ પોતે રડતો હતો. એક બાજુના પિતા એના પીઠ પર હાથ થાપડે છે અને પેલો છોકરો બોલી શકતો નથી. સ્વામીને પછી એના પિતાજી વાત કરે છે કે સ્વામી આ મારો છોકરો છે, એને પેટમાં કંઈ દર્દ છે, હવે શું રોગ લાગુ પડ્યો છે ખબર નથી પડતી. મોટા મોટા બધા જ ડૉક્ટરને અમે બતાવ્યા છે નિષ્ણાત, પણ ખબર નહીં શું છે, કંઈ પકડાતું જ નથી. એટલે કેટલી બી દવાઓ કરી, સોનોગ્રાફી કરી, ઓપરેશન સુધી પણ આમ તૈયારીમાં બતાવી, પણ કંઈ હાથમાં આવે તો પછી કંઈ કરીએ ને આગળ દવા ઉપચાર, પણ કંઈ ખબર નથી પડતી. ડૉક્ટરે પણ હાથ ઉચા કરી નાખ્યા છે. હવે આ છોકરો એટલો મૂંઝાઈ ગયો છે એને કંઈ ખબર પડતી નથી શું કરવું. સ્વામી બાપા એને પ્રેમથી મળે છે. પાપા ઠાકોરજીનું પ્રસાદનું જળ પણ આપે છે, પુષ્પ પણ આપે છે. પાપા આશ્વાસનના બે શબ્દ પણ કહે છે, પ્રાર્થના કરજો સારું થઈ જશે, મારા દયા કરશે. આવા જે સામેને પણ જે આશીર્વાદ આપો ને એ આખી ત્યાં મુલાકાત પૂરી થઈ. અમે હાજર હતા એટલે છોકરા સાથે પછી થોડોક આપણે ઊંડો પરિચય કર્યો કે શું છે, કેમ નહીં, ક્યાં ભણે છે, શું કરે છે. વધારે થોડાક આપણે ફ્રેન્ડશીપ થઈ, ક્લોઝ આવ્યા. પછી તો બે ત્રણ દિવસ પછી સ્વામી ત્યાં એડિશન જ જવાના હતા, નાખો આ કાર્યક્રમ ગોઠવાઈ જ ગયો હતો કે સ્વામી એકદમ આ હરિભક્તને મળવામાં જ એકદમ બિઝી હતા. હવે એ નવ દિવસના કાર્યમાં કદાચ પાંચ છ સાત દિવસ થયા હશે, અને સાંજે એક મિટિંગ ચાલતી હતી સંતોની, તે અમેરિકાના બધા શિબિરો અને બધા ભવિષ્યના આયોજનો માટેની મિટિંગ ચાલતી હતી. એ ચાલુ મિટિંગમાં આ છોકરાનો ફોન આવ્યો, પાંચ સાડા પાંચ વાગ્યા હશે, એટલે મને ફોન આપ્યો. અને પેલો છોકરો કહે છે કે સ્વામી જય સ્વામિનારાયણ. મને કહે જય સ્વામિનારાયણ, કે ના સ્વામી જય સ્વામિનારાયણ. મને કહે હા જયસાન બોલા, મિટિંગ ચાલે છે અત્યારે અમારી. કેમ નહીં સ્વામી, બસ હવે છેલ્લા જય સ્વામિનારાયણ. મેં કેમ છેલ્લા, હજી આપણે ન્યુયોર્ક પાછું આવવાનું છે, પછી લંડન જવાનું છે. કે ના સ્વામી, હવે આપણે નહીં મળીએ, મારા છેલ્લા જય સ્વામિનારાયણ. કે શું વાત કરે તું, કે સ્વામી હવે મારાથી રહેવાતું નથી, કે મને પેટમાં એટલું બધું દુખે છે, એના કરતાં પણ મને એ દુખે છે કે લોકો બધા મને ગાંડા ગણે છે, કે આ ગાંડો છે, એના પેટમાં જે દુખે છે માનસિક રોગ છે અને હકીકતમાં કંઈ છે જ નહીં, અને આ ખોટા ખાલી ગાંડા કાઢે છે, એ મને બહુ દુખે છે, મારથી રહેવાતો નથી. લોકો મને કઈ દ્રષ્ટિ, આખા મંદિરમાં મારી નામ, મારી છાપ કેવી પડી ગઈ છે. પહેલાં તો સ્વામી કેટલો સ્માર્ટ હતો, કેટલો હોશિયાર હતો, પણ હવે આ દુઃખના કારણે હું સ્કૂલમાં પણ બરાબર ધ્યાન નહોતો આપી શકતો, એટલા માટે હું ફેલ થયો, એટલા માટે મારે એક વર્ષ પાછું રિપીટ કરવું પડ્યું. મારા બધા જ મિત્રો આગળ વધી ગયા છે, એ લોકો સારી સારી લાઈનમાં પહોંચી ગયા છે, લોકોને સારી નોકરી પણ, ભવિષ્ય પણ બહુ ઉજ્જવળ છે. મારું શું થશે મને કંઈ ખબર નથી. મંદિરમાં કેટલો એક્ટિવ હતો, મંદિરમાંથી પણ મારું મન પાછું પડી ગયું છે. મારા હું ઘરમાં ને ઘરમાં પોળાઈ રહેલો છું, મને કોઈ ફ્રેન્ડ સર્કલ સાથે કંઈ મને ફાવતું નથી, એકદમ મૂંઝાઈ ગયો છે, મારે કોઈ વારા માટે રહ્યું નથી. મને એવું લાગે છે કે મારા માટે આપઘાત એક જ ઉપાય છે, એટલે હવે આજે મારા છેલ્લા જયસન તમે સ્વીકારી લો. કે પણ સ્વામી એટલા માટે મેં ફોન કર્યો છે કે તમારે એક ફેવર કરવાની છે મને, મારા માટે. મને કે શું બોલ, કે મારા વતી તમે ખાલી સ્વામી બાપાને એક મારા છેલ્લા જયસન કહેજો, બસ મને બીજી કંઈ ઈચ્છતો નથી. સ્વામી ત્યાં એડિશન છે, હું અહીંયા ન્યુયોર્કમાં છું, મારા વતી બાપાને બસ છેલ્લા દર્શન અને જયસન કહેજો. હવે આ ફોન ઉપર વાત ચાલે છે, ફોન ઉપર પેલો છોકરો સામે કહે છે મારે આપઘાત કરો છે, આજે હું આપઘાત કરવાનો છું. એના માતા પિતા બાપાનો લાભ લેવા માટે એડિશન આવેલા. હું તો એકદમ આમ ગભરાઈ ગયો કે આ છોકરાને કેવી રીતે સમજણ આપી ફોન ઉપર. છતાં પણ મારા સ્વામીને સંભાળીને આપણે જે પણ કે આવડતું એ પ્રમાણે પંદર વીસ મિનિટ તો વાત તો ખેંચી, કે આવું ના કરીને મારાનું આપણે વર છે, નામ છે, તેમ છે, આપણે જ્ઞાન આપીએ કે ના આપણે તો અક્ષરધામમાં જવાનું છે. કે સ્વામી મેં તો કંઠી પહેરી જ છે, તમે કહો છો કે મારો નાશો કર્યો છે, સ્વામીમાં આત્મબુદ્ધિ હોય, આપણે અક્ષરધામમાં જવાનું તો મને વિશ્વાસ છે, હું તો મારાની સેવામાં જ પહોંચી જવાનો છું, મને ક્યાં પ્રશ્ન જ નથી. આવું વાત સામે જ્ઞાન આપે, હવે આને શું જ્ઞાન આપવું. એટલે પછી આપણે થોડીક રિવર્સ સાયકોલોજી અપનાવી. મને કીધું જા આપઘાત કરો છો ને, જા કર આપઘાત, પણ તારે જો આપણને આપ જે સ્મરણ કહેવા હોય તો હું નહીં કહેવું, તું આવીને કહી જા. આવી રીતે થોડીક છાતી કઠણ કરીને મેં આવું ફોન ઉપર એને કીધું, અને એમ કહીને ફોન આમ વાત કટ કરીને ફોન મૂકી દીધો. હવે પછી મને થયું અંદર કે આ તો કહેતા કહી થઈ કહી દીધું, પણ આ કંઈક મૂડમાં છે, શું કરી નાખશે ઘરે. પછી ખ્યાલ હતો કે બાજુમાં આપણે બીજા કાર્યકર હતા અને ઘરમાં જ એની ઘરની બાજુમાં જ રહેતા હતા, એને તાત્કાલિક ફોન ગોતી અને ફોન લગાવ્યો કે તું તાત્કાલિક આના ઘરે જા, આ મૂડમાં છે. ફોન કરીને વાત કરી પહેલાં કે સ્વામી તમે જરાય ચિંતા ના કરો, તમારો ફોન આવ્યો ને એની બે મિનિટ પહેલાં જ એનો ફોન આવી ગયો છે,
મારી ગાડીમાં અમે ન્યુયોર્ક એડિસન આવીએ છીએ. આ વાત છે લગભગ 5:30 ની. એડિસનથી ન્યુયોર્ક આવવું હોય લગભગ 2-2.5 કલાક જેવું થાય. આખું સ્ટેટ જ બદલાઈ જાય. એડિસન ન્યૂજર્સીમાં આવ્યો, ન્યુયોર્ક ન્યુયોર્ક સ્ટેટમાં આવ્યો. 7:30-8 વાગે આ ભાઈ આવે છે. તમે એના હાલ જુઓ ને, તમને રિસ્તો લાગે કે આપઘાત કરવા માટે જ જાય છે. સાવ કપડાં લગડ બગડ, દાઢી ને માથું મોઢું પણ એવું, ને મોઢામાંથી ગંધ આવે, ને આમ સાવ બેહાલ અવસ્થામાં પોતે હતો. એ વખતે કહે છે કે સ્વામી આવી ગયો છે. કેમ આવ્યો છે? કે બસ સ્વામીને કહેવા માટે. મારા છેલ્લા જશે ને પછી હું ઘરે જઈને આપઘાત જ કરું છું, મારા મનમાં ફિક્સ જ છે. કે સારું, વાંધો ને, આપણે બાપાને મળી લઈએ. આ દરમિયાન સ્વામી બાપાની મુલાકાત ચાલુ છે બાપાની. અને એ દિવસે મને યાદ છે કે બાપાને એટલા બધા બિઝી હતા, બાપાને લગભગ 8:45 જેવું થઈ ગયું. પહેલ વહેલી વાર એવું બન્યું હશે, સ્વામી જે 3 મહિના ત્યાં રહે ને, બાપા ત્યાં લગભગ 6 ટાઈમ વોકિંગ કરતા હતા. બાપાને થોડુંક સાજું થયું પછી 6 ટાઈમ 10-10 મિનિટ વોકિંગ કરે, સવારે વોકિંગ કરે, જમ્યા પહેલાં વોકિંગ કરે, થોડોક સભાસન કરે, પછી જમવા આવે, જમ્યા પછી થોડુંક વોકિંગ કરે. આ ડૉક્ટરની સૂચના પ્રમાણે આવી રીતે વોકિંગ કરતા હતા. એ દિવસ પહેલી વાર એવું બને છે, અમેરિકાના રોકાણ દરમિયાન આ ઓપરેશન પછી સ્વામી બાપા વોકિંગ ચૂકી ગયા. પહેલી વાર 8:45 વાગી ગયા છે, હજી જમવાનું બાકી છે. જમ્યા પછી એક્ઝિક્યુટિવ કમિટીની, BIPS ઇંકની બહુ જ મોટા એક મીટિંગ, મોટી મીટિંગ હતી. કારણ કે બધા ટ્રસ્ટી મંડળ આખું બંધારણ માટે, અને અક્ષરપીઠ USA જે નવી આખી કંપની આપણે સ્થાપી હતી એના માટે બધા રિપોર્ટ્સ હતા તૈયાર હતા. ભોજન દરમિયાન પણ રિપોર્ટિંગ કરવાનું હતું. આવા ટાઈટ સ્કેડ્યુલમાં સ્વામીશ્રી મુલાકાતમાંથી બહાર આવે છે, સ્વામી બાથરૂમમાં જાય છે. એ પહેલાં મેં યોગીજન સાથે વાત કરીને કે સ્વામી આવો કેસ આવ્યો છે, મને ખ્યાલ છે કે સ્વામી જમવાનું પણ બાકી છે, મીટિંગ મને રાહ જોવે છે, પણ સ્વામી જમી લે અને મીટિંગનો દોર શરૂ થાય એ પહેલાં 2 મિનિટ આપજો, આ ખાલી છોકરાને આવા આશ્વેદ અપાવી દે અને થોડુંક મનમાં કંઈક શાંતિ થાય. સ્વામી બાપા લઘુ કરતા હતા એ દરમિયાન યોગીજન સ્વામીએ વાત કરી કે સ્વામી આવો એક કેસ આવ્યો છે. સ્વામી કે તાત્કાલિક બોલાવો. યોગીજન સ્વામી કે સ્વામી એટલું તો અર્જન્ટ નથી, છોકરો અહીંયા સંતો પાસે જ છે, અત્યારે ક્યાંય એવું કરવાનું નથી, એટલે અહીંયા સેફ છે, તમે આપ જમી લો, 9 વાગી ગયા છે, હજી મોડું થશે ઘણું. સ્વામી કે ના, અત્યારે જ. સ્વામી બાપા રૂમમાં જાય છે. સ્વામી બાપા ત્યાં સોફા પર બિરાજમાન થાય છે, સામે પલંગ છે, પલંગ

ઠાકોરજીની મૂર્તિ છે, ઠાકોરજી પણ ભોળાના બાકી છે, અને બોલાવે છે. એટલે હું જાઉં છું પેલા છોકરાને લઈને. હું આ બાજુ બેઠો છું, પેલો છોકરા આ બાજુ ઘૂંટણ ઉપર ઊભો છે. અને સ્વામી એકદમ શાંતિથી પૂછે છે, શું કેમ છે, આવી ગયો? પેલો છોકરાને મૂડમાં જ હતો કે હા સ્વામી આવી ગયો. કે શું પ્રશ્ન છે, વાત તો કર. કે સ્વામી આપઘાત કરવાનો છે. બાપે કેમ? પણ કે કેમ આપઘાત કરો છો? કે સાહેબ મને પેટમાં બહુ દુખે છે, બસ મારે આપઘાત કરો છો. સ્વામી કહે તને પેટમાં દુખે છે? એમ કે સ્વામી પોતાનું ગાતડિયું ખોલે છે. અને સ્વામીને તો તાજું જ ઓપરેશન કરેલું બાયપાસનો, એટલે આખો મોટો ચીરો આપણે પ્રકાશમાં પણ જોયો છે, આખો મોટો ચીરો આમ દેખાતો હતો. સ્વામી આમ ગાતડિયું ખોલી અને આમ કરે છે કે મને પણ બહુ દુખે છે, શું કરશું? આવું બોલે છે સ્વામી કે મને પણ બહુ દુખે છે, શું કરશું આપણે? એટલે કે હું પણ આપઘાત કરું એમ? તારો કહેવાનો મતલબ એમ છે? સ્વામી આ આમ સૂચક રીતે વાત કરતા હતા. પેલો છોકરો આવું જોયું છે ને સ્વામી, એકદમ દહેમણું મોડું થઈ ગયું છે, અડધો ઢીલો ત્યાં થઈ ગયો, અને જે ઘૂંટણ ઉપર ઊભો હતો ત્યાં બેસી ગયો. અને સ્વામી આગળ આમ રડતા રડતા વાત કરે છે કે સ્વામી હું શું કરું? બધા કહે છે હું ગાંડો થયું. હું નથી ગાંડો. ડૉક્ટર કહે છે હું નથી ગાંડો. શિક્ષકો કહે છે હું ગાંડો છું. કે હું નથી ગાંડો. મારા મિત્ર મંડળ કહે છે હું ગાંડો. હું નથી ગાંડો. આમ એક પછી એક આમ બોલતો જાય છે, સ્વામી મને પેટમાં દુખે છે, કોઈને ખબર નથી પડતી, હું શું કરું એમાં? કે જો મારા સ્કૂલમાંથી પાછળ પડી ગયો, મારા મંદિરના પ્રવૃત્તિમાંથી પાછળ પડી ગયો, મારા મિત્ર મંડળમાંથી પાછો પડી ગયો, હું ઘરમાં પુરાયેલો રહું છું, મારે જવું ક્યાં, શું કરું મારે? સ્વામી બાપાએ બહુ શાંતિથી વાત કરી. એનો જે સ્વામી બાપા બહુ એકદમ શું કહેવાય, સુજ્ઞ પોતે મનોચિકિત્સક છે. સ્વામી બાપાએ એકદમ ઊંડી આડી રીતે બધી વાતો કરી અને જે મૂળમાં જે પ્રશ્નો હતો બધું જ સમાધાન કરી. એને અમુક થોડાક બીજા પણ પ્રશ્નો હતા સંબંધોના, એ મૂળ ઉપર જે મૂળ રોગ છે તે દબાવી અને બરાબરનું નિદાન કર્યું, વાતો કરી. સ્વામી બાપાએ જ્ઞાન પણ આપ્યું. સ્વામી બાપા શું કહે, બાપાએ એને કીધું ને સામે કે હું અક્ષરધામમાં જવાનો છું, મને કંઠ પડી. કે સ્વામી કે હું ને તો બે અક્ષરધામમાં જવાનું છે, મને ખબર છે. પણ કે આ રીતે આપઘાત ના કરાય, કે મુક્તાના સ્વામીને પણ રોગ થયો હતો અને મુક્તાના સ્વામી પણ છેલ્લા શ્વાસ સુધી મહારાજની સેવા કરી, મહારાજ આપણે દેહ આપ્યો છે, આપણે તો એમાં સેવામાં જ વિતાવ, બધી વાત જે બાપાએ કરી. પછી સ્વામી મને કે ઠાકોરજી લાવો. ઠાકોરજી ત્યાં પલંગ ઉપર હતા, મહારાજમાં ઠાકોરજી. અને સ્વામી બાપાએ પછી જે આર્દ્ર ભાવે જે પ્રાર્થના કરે છે, સ્વામી હાથ જોડે છે અને હરિકૃષ્ણ મહારાજ જેમ સાક્ષાત હાજર હોય એવી રીતે જેમ આજીજી કરતી, હે હરિકૃષ્ણ મહારાજ, હે ઠાકોરજી, હે લાલજી, આ મારો યુવક છે, આ મારો યુવક છે, બહુ સારા છે, બહુ સારા ઘરના છે, પોતે બહુ સારો અભ્યાસ કરતા હતા, બરાબર એનું મન પાછું લાગી જાય, દુઃખ પેટનું દર્દ બધું મટી જાય, સેવામાં પાછળ લાગી જાય, કિશોરના બહુ સારા કાર્યકર છે અને બરાબર પાછું બધું ગોઠવાઈ જાય, આમાં પ્રાર્થના કરો છો, આશીર્વાદ આપો. બાપા આમ સતત આમ બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. અને એ બોલતા જ એને આનું હૃદય પીગળતું જાય. સ્વામી બાબા પછી પ્રાર્થના પૂરી કરે છે, એ છોકરાનું જે જર્સી છે આખું હતું એ ખોલી અને સ્વામી આખા શરીરના પેટે સ્વામી પર હાથ ધરે છે. સ્વામી કહે કે જા, વાંધો નહીં આવે. એ છોકરો બહાર આવે છે. લગભગ આ 20 મિનિટ મુલાકાત થઈ, 20 મિનિટ. સ્વામી બાપા જમવાનું તો મોડું થઈ ગયું હતું, પણ એ છોકરાને પછી એના મા બાપ સાથે ભેગો કરે છે. મા બાપને કંઈ વાત કરતા નથી આપણે, પણ કે આજ આવ્યો છે એના ફ્રેન્ડ સાથે લાભ લેવા માટે, હવે પાછો તમારે ઘરે આવશે સાથે. છોકરાને સમાધાન થઈ ગયું. અહીંયા પ્રસંગ પૂરો થતો નથી. આ છે વાત 1998ની. પછી સ્વામી બાપા સાથે બધું વિચરણ કરી લંડન આફ્રિકા બધે જઈને પાછા, ના સોરી, આ એડિશન પછી પાછા અમે ન્યુયોર્ક આવે છે. સ્વામી બાપા હવે બે ત્રણ દિવસ રોકાણ કરીને પાછા લંડન જવાના છે. એ વખતે આ છોકરો પાછો ફરી આવે છે અને એ વખતેનો તમે જો આખો જો વેસ્ટ કેસ તમે જો એકદમ બદલાઈ જાય, પાછો આમ ક્લીન શેવ થઈ ગયો છે, એકદમ સ્માર્ટ લાગે છે પાછો અને એકદમ સ્માઇલિંગ ફેસ. મેં કે શું થયું? કે સ્વામી જુઓ તો અડધું મારું પેટનું દર્દ મટી ગયું છે, એટલે આમ ઘણું ખરું મને અત્યારે સારું છે સ્વામી બાપાના આશીર્વાદથી. એટલું જ નહીં, સ્વામી બાપાની મુલાકાત પૂરી થઈ પણ જ્યારે કોલેજમાં ગયો ને ત્યાં બધા સરકારી પેલા વેલફેર ઓફિસર આવે અને મારી સાથે મુલાકાત થઈ, મારો પ્રશ્ન બરાબર મેં સાંભળ્યો અને હવે જે મારી જૂની લાઈન હતી એમાંથી મેં થોડોક જુદો કોર્સ લીધો છે, એટલે અમુક જે મારા જૂના મિત્ર હતા ને એની સાથે પણ હું પાછો ગોઠવાઈ ગયો છું અને ભવિષ્યમાં એવા સારા લાઈનમાં હું જોડાઈ ગયો છું કે કદાચ મને સ્કોલરશિપ પણ મળે એવી પણ શક્યતા છે. મને કે ચાલો બહુ સરસ. અને સ્વામી આપણને પછી આશીર્વાદ પણ આપ્યા, સ્વામી ફરી વાર એને આશીર્વાદ આપ્યા અને બાપા પછી ત્યાંથી વિદાય થઈ છે. બાપા પછી લંડન ને આફ્રિકા ને બધે જઈને પાછા ત્યાં રાજકોટમાં જન્મજયંતિનો ઉત્સવ બધો પૂરો થાય છે. પછી જ્યારે સારંગપુર આવું છું ત્યારે ટેબલ ઉપર એનો પત્ર હોય છે અને કહે છે કે સ્વામી મને એક બહુ જ સારામાં સારી લાઈનમાં મને હવે આ જો કોર્સ મળી ગયો છે, હું બહુ જ સારી પ્રગતિ કરું છું. ચાલો સરસ. 2 વર્ષ પછી 2000ની સાલમાં
એનો ફરી પત્ર આવે છે કે સાહેબ બાપાની દયાથી એ કોર્સ મારો પૂરો થયો છે અને આખા યુનિવર્સિટીમાં મારો 5 નંબર આવ્યો, 5મો નંબર. હવે બહુ કંઈ એવો હોશિયાર નહોતો, પણ કે સ્વામી બાપાએ એવું બળ આપ્યું ને કે મને થયું કે હવે હું જે પણ કંઈ જીવું છું એ સ્વામી બાપાના આધારે જીવું છું. એટલે સ્વામી બાપાને આ જીવન મને આપ્યું છે, મારે એ જીવનને સાર્થક કરવાનું છે. સ્વામી મને કીધું બરાબર અભ્યાસ કરજે, બરાબર અભ્યાસ કરી તને 5મો નંબર લાવ્યો છું. પછી જે બોલે છે ને એમ હલાવી નાખે એ કે સ્વામી અત્યારે એક જે પણ કંઈ શ્વાસ લઉં છું ને એ સ્વામી બાપાને આભારી છે, મારા પ્રત્યેક શ્વાસ હું સ્વામી બાપાને અર્પણ કરું છું, મારા જીવનમાં હવે જે પણ કંઈ હું સુકૃત કરીશ, જે પણ કંઈ પુણ્યને કાર્ય કરીશ એ બધું જ સ્વામી બાપાને અર્પણ, કારણ કે હું અત્યારે જીવું છું સ્વામી બાપાના આધારે. પછી એ કહે છે કે મેં જે આગળ મારો કોર્સ પૂરો થયો, મારો 5મો નંબર આવ્યો એટલે મને સ્કોલરશીપ મળી છે અને મને કદાચ સારી નોકરીમાં પણ મને ચાન્સ મળશે જો ટ્રેનિંગમાં બરાબર પસાર થઈ જાવ તો. 2 વર્ષ પછી એટલે હવે 2002 ની સાલની વાત કરું છું, એનો બીજો પત્ર આવ્યો. મેનહેટનમાં એક સારામાં સારી ઇન્સ્યોરન્સ બ્રોકરની કંપની છે, અર્નસ્ટ એન્ડ યંગ, વિશ્વવિખ્યાત છે. એ કંપનીમાં આને ટ્રેનિંગમાંથી પસાર થઈ અને સારામાં સારી એને નોકરી મળી. એ કે સ્વામી બાપાની કૃપાથી જ કે આખા જે મારા 4-5 વર્ષમાં જે અનુભવ છે મને એવું જ લાગે છે કે સ્વામી બાપા સતત ભેગા ને ભેગા છે, સ્વામી બાપા જ મારી આગળ આગળ બધું કામ કરતા હોય છે. અને ગયા મહિને જ જુલાઈમાં જ એનો ઈમેલ ફરી આવ્યો. 2-3 વાર ગાંધીનગર હતો ત્યાં, સ્વામી બાપા ગાંધીનગર હતા ત્યારે પણ એનો એક ઈમેલ આવ્યો હતો. એ વખતે ઈમેલમાં એવું હતું, હવે એ છોકરાને સાધુ થવાની ઈચ્છા હતી. એ કે મારા સ્વામી ઘરેથી મારે પ્રશ્ન છે, મારે કેવી રીતે મમ્મી પપ્પાને વાત કરવી, શું કરવું, કેવા સંતને વાત કરી. પછી બધી વાત કરી કે ત્યાં આવી રીતે સમજાવો, આવી રીતે સમજ, ધીરે રાખજે, મમ્મી પપ્પાને રાજી કરજે, બધું થોડીક ત્યાં શીખ આપી. એનો ઈમેલ મેસેજ ગયા મહિને ફરી આવ્યો કે સ્વામી બાપાની ત્યારે વખતે એ વાત કરી હતી કે તારે રોજ પૂજામાં એક માળા કરવી કે બધું સાનુકૂળ થઈ જાય, મમ્મી પપ્પા તને રજા આપે. એનો ગયા મહિને જે ઈમેલ આવ્યો એ કે સ્વામી માળા ફળી ગઈ, મમ્મી પપ્પાનું પણ હૃદય પીગળી ગયું, એ લોકોએ રજા આપી છે. અને મેં નારાયણ મણિ સ્વામી આવ્યા તેમની સાથે પણ વાત કરી, બાપા ત્યાં ઓર્લેન્ડો હતા ત્યાં શિબિર દરમિયાન જ બાપા સાથે મુલાકાત પણ થઈ ગઈ. બાપાએ કીધું કે જો મમ્મી પપ્પા તને લેખિત રજા આપતા હોય તો આ વખતે તું ભેગો આવી જા. એનો મેસેજ આવ્યો ફરી કે સ્વામી બાપા, સ્વામી મારી મમ્મીને એક 2 શરત હતી કે તું છેલ્લા દિવસો ઘરે રહી જા, અથવા અને બીજા કોઈને કહેવાનું ને કીધું સાધુ સા માટે જાય છે. આવી 2-3 એની સાવ સામાન્ય શરત હતી, એ મમ્મીની શરત બધી મેં પૂરી કરી છે અને મને જો લેખિત રજા મળી જાય આ જ વખતે હું સ્વામી બાપા સાથે ત્યાં પણ અમેરિકા છોડી અને સારંગપુર આવવા માટે વિદાય લઈશ. વિચાર કરો સ્વામી બાપાએ ક્યાંથી ક્યાં એક છોકરાને લઈ લીધો, જે માણસ આ મરવા માટે તૈયાર થઈ ગયો હતો એને સ્વામી બાપાએ જીવનદાન આપ્યું કે ક્યાં સુધી એના અંતરમાં એવી જિજ્ઞાસા જાગે, એવી મુમુક્ષતા જાગે કે મારું જીવન સાંઈ બાપા છે, હું જે પણ કંઈ જીવું છું એ સાંઈ બાપાને આભારે જીવું છું, મારે જીવન હવે બાપાને ચરણે સમર્પિત કરું છે. સાંઈ બાપા આવા જીવનદાતા છે. ડગમગતા જીવોને નવી આશાનો થયો સંચાર, જબકાર. જ્ઞાની સ્વામી લખે છે કે ડગમગતા જીવન હોય એટલે કે આમ મોરું મોરું મોરું થતું હોય એવા જીવો પણ સ્વામીશ્રી નવા આશાનો પણ એક ઝબકારો આવી આપી શકે છે. નવ આમ ચેતન જાગે છે, ચેતનનો સંચાર થાય છે એવા સ્વામીશ્રી આપણા માટે માતા સમાન છે. આમ તો બધાને કંઈ આવા આપઘાતના સંકલ્પ આમ પ્રયત્ન જ થતા, પણ બધાને ચોક્કસ અનુભવ તો થાય છે કે ક્યારેક ક્યારેક આપણે સંસાર તો અસાર લાગતો જ હોય છે, કારણ કે સંસારની બધી વિટામણાઓ હોય છે, સંસારના ઝેર આપણે બહુ કાતિલ લાગે છે. એટલા માટે પણ કવિ કહે છે ઝેર

સંગમમ આપને સંસાર ઝેર જેવો લાગે છે, પણ એમાં આપણે અમૃત કોણ પાય? માતા પાય. કવિ બોટાદકરનો બહુ જ એક સુંદર કવિતા છે, વર્ણન કરે છે કે એક દીકરી છે એ પરણીને પોતે સાસરે જાય છે. સ્વાભાવિક છે, નવું નવું બીજા ઘરમાં રહેવાનું, નવા માણસો, નવા બધા વાસણ કુસણ, રીત ભાત, રેણી કેણી, નવું શહેર કદાચ, એટલે બધું જ એને ઘરનું યાદ આવે છે. ઘર યાદ આવે એટલે મમ્મી પપ્પા યાદ આવે. અને એ મૂંઝવણ અને મૂંઝવણમાં એ વિચારે છે કે બા મને યાદ કરતા હશે કે નહીં, બાપા બાપુજી કદાચ એની બેટીને ભૂલી ગયા. તો ઘુરવ સંભળાય છે, ઘોડાઓને પેલા ગાડામાં પેલા જે ગાયો હોય, બળદ હોય, એના જે પેલા ઘૂઘરા હોય ને, એનો મીઠો રણકાર એને સંભળાય છે. અને બહાર આવીને જોઈ છે તો શેરણી નાકે એક ગાડું આવી રહ્યું છે, અને ગાડામાં એની માના દર્શન થાય છે ને. અને એ વખતે અંતરમાં એક આનંદની લહેરી ઉદી ઉઠે છે કે હાસ, કે હવે માં આવશે, અને માના જે મીઠા મીઠા માન આપણે પામીશું, માના જે આજે મીઠા મધુરા જે નેમ આમ છપછપિયા કરશું, નાશું, અંતરની જે બળતરા છે બધી શમી જશે, અંતરમાં રગે રગમાં ટાઢક વ્યાપી જશે. એ અંતરમાં જે ઉલ્લાસ છે એ કવિતામાં એનું વર્ણન કરે છે કવિ બોટાદકર. છેલ્લે એક વાત કરે છે બહુ સુંદર, એ આપણે બધાને લાગુ પડે છે. લખે છે કે વસમી લાગે ભવની લાંબી વાટ જો, આપણે બધા માટે લખે છે, વસમી લાગે ભવની લાંબી વાટ જો, મૈયરને માર્ગડે શીળી છાય લડી. કે આ વસમી વાટમાં આપણે મીઠી શીતળ છાયડી કોણ આપે? તો મૈયરને, મૈયરને માર્ગડે શીળી છાય લડી. પળ પળ પીવા કંઈક જગતના ઝેરજો, પળ પળ પીવા કંઈક જગતના ઝેરજો, માડીના કરમાય સંજીવન ગુસગોઠડી. કે ભલે કદાચ ઝેર પીવા પડે, પણ મારી માં આવશે અને એના હાથમાં શું છે? સંજીવન ગોઠડી. આપણે થાય જ્યારે સંસારના બધા જ પ્રશ્ન એક સાથે ભેગા થાય ને, ત્યારે આપણે કોણ યાદ આવે છે? તમારા ધંધામાં પણ જ્યારે મંદી આવી પડે, ધંધો સાવ પડી ભાંગવાનો તૈયાર થાય, તમારા ઘરમાં કંઈક મોટી આપત્તિ આવે, કોઈકનું અવસાન થાય, તમારી છોકરીને તમે સાસરે મોકલી પાછી આવે, એવા કોઈકનું કંઈક એક્સિડેન્ટ થાય, આજુબાજુ ચારે બાજુ તેમને લાગે કે પ્રશ્નમાં તમારા બેડાવર ભીડમાં આવી ગયા છે, એ વખતે તમને કોણ યાદ આવે છે? તરત અહીંયા આવશો મંદિરમાં, કોઠારી સાહેબ પૂછશે કે સ્વામી ક્યાં છે અત્યારે, મારે પત્ર લખો છે, મને ફોન કરો છે. આપને બધાને પહેલા સ્વામી યાદ આવશે. આપને ખબર છે કે ગમે તેટલા પ્રશ્ન આવશે, પણ મારી માં સ્વામી એના હાથમાં શું છે? સંજીવન છે, સંજીવની ઔષધિ છે. માં છે ને એ જન્મ આપે છે, જીવન નહીં. માં જન્મ આપે છે, જીવન તો ભગવાન સંત આપે છે, આટલો ફેર છે. માં એ જીવન જીવન નથી આપતી, સંત જીવન આપે છે. સંત જીવન આપ્યા પછી પણ સંજીવન રાખે છે, કારણ કે આપણે મર્યા પછી પણ અમરત્વ તો કોણ આપે છે? મર્યા પછી પણ અમરત્વ, સાચું જીવન, શાશ્વત જીવન તો સ્વામી બાપા આપે છે. એટલે આપણે બધાના અંતરમાં એક હિંમત છે કે સંસારને સ્વામી પટકારી શકે છે, ફટકારી શકે છે, કે તારે ઝેર જે ઝેર આપવો હોય તો આપણને, ભલે ગમે જટિલ હોય, જમે કાટિલ હોય, એ પીશ. સંસારના જગતના બધા જ ઝેર પીશ, રાજી ખુશીથી પીશ, કારણ કે મને ખબર છે મારો સ્વામી મને નહીં મરવા દે. એના હાથમાં, એના સ્પર્શ માત્રમાં, એના દ્રષ્ટિ માત્રમાં એવું અમૃત છે કે આ બધા જ સંસારના ઝેર એ અમૃતમાં પલટાવી દેશે, મને અમર રાખશે. સ્વામીશ્રીના હૈયામાં અમૃત છે, સ્વામીશ્રીની આંખમાં એમના દ્રષ્ટિ માત્રથી અમૃત છે. કવિએ લખ્યું છે, હૈયે છલકે છે બહુ વાલપની છોડું, હૈયે છલકે છે બહુ વાલપની છોડું, આંખલડી અમૃતના કૂપ. સ્વામીશ્રીની આંખમાં, દ્રષ્ટિમાં એવું અમૃત સમાયેલું છે, અમૃત દ્રષ્ટિ જેને કહે છે, એ દ્રષ્ટિ પડવા માત્રથી આપણા બધા જ જગતના જે અઝેર ઓસરી જાય છે, આપણે જીવન જીવવા જેવું લાગે છે. બાકી તો જીવનમાં હારી જ જવાય એવું છે, જીવનમાં આપણે આપઘાત નથી કરતા, અંતરમાંથી આપણે હારી જાય છે, અંતરથી આપણે મરી જાય છે. અંતરમાં જે આ જીવન જ્યોત પ્રજ્વલિત રાખનાર એ સ્વામીશ્રી છે. સ્વામીશ્રી આપણે ખરા અર્થમાં જીવનદાન આપે છે. માતા જીવન આપે છે, જન્મ આપે છે, પણ એટલા માત્રથી એનું કામ પૂરું નથી થતું. માતા એવું નથી કહેતી કે ચાલ હવે તને જન્મ આપી દીધો, બસ મારું કામ પૂરું, તું તારા રસ્તે, હું મારા રસ્તે, એવું કહે છે માતા? માતા નહીં, માતા જન્મ આપીને પણ જીવાડે છે. એટલે કે જન્મ આપ્યા પછી પણ એ બાળકને, પોતાના સંતાને પોષણ આપતી રહેશે. માતાનું બીજું એક આ કર્તવ્ય છે
માતા બાળકને પોષે છે, ધવડાવે છે. લોકમાં જ્યાં જ્યાં આપણે આવું જે પોષણનું આપણે દર્શન થાય છે, જ્યાં જ્યાં આપણે આ જીવન બક્ષણની જે ક્રિયાના આપણે દર્શન થાય છે, ત્યાં ત્યાં આપણે માતૃત્વના દર્શન કરીએ છીએ. નદીને આપણે લોક માતા કહે છે. કાકા કાલેકર મોટા કેવણીકાર થઈ ગયા, એ નદીઓને શું કહેતા? લોક માતા. મહાભારતમાં પણ વ્યાસજી નદીઓને વિશ્વસ્ય માતરઃ, વિશ્વસ માતરઃ કહીને નદીઓને નવાજે છે. તુલસી માતા, ગો માતા, ભારત માતા, ધરતી માતા, જગત જનની, જ્યાં જ્યાં આપણે કંઈક લોકો આપે છે, કંઈક આપણે જેના દ્વારા આપણે પોષણ મળે છે, ત્યાં ત્યાં આપણે માતાને માતાની રીતે આપણે પૂજનીય ગણીએ છીએ. ગો માતા આપણે દૂધ આપે છે, નદી આપણે પાણી આપે છે, ધરતી માતા આપણે અનાજ આપે છે, ભારત માતા આપણે આશ્રય આપે છે, જગત જનની જે પરમ શક્તિ જે જગતના આધાર છે એમાં પણ આપણે માતાનું દર્શન કરે છે. તો એ માતા જ છે, એ તો આપણે પોષે જ ને. એ શું આપે છે, કેવી રીતે આપણે પોષે છે? માતા દૂધ આપે છે. આ પણ ભગવાનની કેટલી મોટી આશ્ચર્યકારી ઘટના છે, કેવો મોટો ચમત્કાર છે. બાળકનો જન્મવેત માતામાં દૂધ ઉત્પન્ન કરે છે. વિચારવા જેવું છે ને, બાળક જન્મ થાય ત્યારે જ કેમ, અને બધા જ પ્રાણી સસ્તન પ્રાણી માત્રમાં આ પ્રક્રિયા આપણે જોવા મળે છે. આ ભગવાનનો બહુ જ એક મોટો ચમત્કાર છે. ભગવાનની પણ કેટલી ચિંતા હશે કે હું બાળકને મોકલું છું તો એનું પોષણ બરાબર થાય, એનું સંવર્ધન બરાબર થાય, એના માટે ભગવાને આખી આવી પ્રોસેસ ગોઠવી છે. પણ માતા જે આ દૂધ આપે છે ને, એ ફક્ત દૂધ નથી, એ માતાનો પ્રેમ છે. જ્યારે પેલું વાછડું હોય અને એના માતા સામે આવે છે, ત્યારે જે ગાય છે એ પારસો મૂકે, એવું કહેવાય ને, પારસો મૂકે છે, એટલે કે એ દૂધ સ્રવવા માંડે છે. એ કેમ સ્રવે છે? કારણ કે અંતરમાં પ્રેમ ઉભરાય છે. એ પ્રેમ ઉભરાય છે એનું ભેગું, એના સાથે સાથે આ દૂધ ઝરે છે. એમ માતા છે એમાં પણ ત્રણ પ્રવાહ કહેવાય છે. કહેવાય છે કે માતામાં ત્રણ પ્રવાહ છે, એક રક્ત પ્રવાહ, બીજો અશ્રુ પ્રવાહ અને દુગ્ધ પ્રવાહ. રક્ત પ્રવાહ છે એ ભોગનું પ્રતીક છે, અશ્રુ પ્રવાહ છે એ કરુણાનું પ્રતીક છે, અને દુગ્ધ પ્રવાહ છે એ પ્રેમનું પ્રતીક છે. માતા જે દૂધ આપે છે ને, એ પ્રેમ સ્વરૂપે બહાર આવે છે, બીજું કશું જ નથી. માતા જે આમ માતા જે દૂધ આપે એ જ દૂધ, કદાચ માતાનું જ દૂધ તમે બોટલમાં આપો છોકરાને, ફેર પડે કે નહીં? એ જ દૂધ છે, જરાય કંઈ ફેરવા નથી. આ તો બીજી બહારની પેલા આમ ડેરીમાંથી આપણે પેલી થેલી કાપીને આપે એવી વાત કરતા, માતાનું જ દૂધ પણ બોટલમાં આપો તો ખોદો રહી જ જાય. માતા જે રીતે બાળકને આમ દૂધ દ્વારા ધાવણ દાવા જે પોષે છે એ વાત જુદી જ છે. સ્વામીશ્રી પણ દૂધ આપે છે. આપણે આનું સૂક્ષ્મતા પછી જોવાના જ છે કે સ્વામીશ્રી કેવી રીતે પ્રેમથી પોષે છે. પણ સ્વામીશ્રીના એક બે પ્રસંગ એવા છે કે ડાયરેક્ટ આમાં જોડાઈ જાય એવા છે. સ્વામીશ્રી દૂધ આપે છે. 1961 પ્રસંગ છે, કળશ જયંતિ ગરડાનો. સ્વામીશ્રી આપને ખ્યાલ છે એ વખતે યોગીઅપાના નિશ્રામાં આખા સમયના કન્વીનર એટલે અધ્યક્ષ પદે સ્વામીશ્રી હતા. સમયની તમામ જવાબદારી નાની મોટી પેલા ઉતારા વિભાગ, સરબાળા વિભાગ, પાણી વિભાગ, ઇલેક્ટ્રિસિટી, ભોજન, સભા વ્યવસ્થા, અથથી ઇતિ સુધી બધી જ જવાબદારી સ્વામીશ્રીની શ્રી હતી. એટલે સ્વામી કેટલા વ્યસ્ત હશે એ આપને ખ્યાલ આવે. આખા દિવસ દરમિયાનની પ્રવૃત્તિમાંથી આમ થાકીને લોતપોત થઈને સ્વામીશ્રી એકવાર રાત્રે ભોડા માટે જાય છે. અને સ્વામીશ્રીની જે સ્વાભાવિક એક રીત છે, સ્વામીશ્રી આજની તારીખે પણ સ્વામી બાપાને ઊંઘમાં બહુ સુખ છે, સ્વામી બાપા નિંદ્રા એમને સહજ છે, તો આ વખતે તો આવા દિવસોમાં જે એકદમ થાકેલા હોય તો રાત્રે તો કેવી ઊંઘ, ઘસઘસાટ ઊંઘ આવે કે નહીં? સ્વામીશ્રી ખુલ્લામાં સૂઈ ગયા છે એ વખતે રાત્રે લગભગ 12-1 વાગે એક હરિભક્ત સ્વામી બાપાને જગાડવા માટે આવે છે. પોતે આફ્રિકાના હતા, હાથમાં નાનું બાળક હતું, રડતું હતું. સ્વામી બાપાને આ અડધી રાત્રે જગાડે છે અને કહે છે કે પ્રમુખ સ્વામી મારો છોકરું રડે છે. એ તારું છોકરું રડે છે હમણે શું? એમાં કે ના સ્વામી, એને ભૂખ લાગી છે, દૂધ માંગે છે. આ પરિસ્થિતિ છે આપણી જાતને. એમાં થોડુંક તમે કલ્પના કરો આપણે શું કરીએ આ વખતે, કે મારું છોકરું છે રાત્રે 12-1 વાગ્યા છે, એ રડે છે, એને ભૂખ લાગી છે, એ દૂધ માંગે છે. આપણે તો શું કહીએ, ભાનત પડતી છોકરું હોય ને ગમે ત્યારે દૂધ પીવાનું મન થાય, ત્યારે વ્યવસ્થા કરવી જોઈએ કે નહીં? અથવા તો સાચો ના ના આવડતું હોય તો શા માટે આ છોકરા કરતા હશે? અમથા અમથા બધા આવ્યા ને આવા જ આવે છે. આવું જ આપણે થાય. એક તો સમયમાં આવ્યા છે, આફ્રિકાથી છેઠ,
અને છોકરો સાથે લાવ્યા છે, ખબર નથી પડતી કે દૂધ ભેગું રાખું, છોકરો તો ગમે ત્યારે દૂધ માંગે. સ્વામીશ્રી કશું બોલતા નથી. હવે આગળ સ્વામીશ્રી જવાબ શું આપે છે? સ્વામીશ્રી એવું કહે છે કે જો આ બાજુમાં છે ને આ ત્રીજા જે સંત સુતા છે ને ભંડારી છે, એમને જગાડો, એ તમને દૂધ આપશે. સ્વામી એવું કહે છે કે ભંડારીને જગાડો? ના સ્વામી, એવું પણ નથી કહેતા. સ્વામી એવું કહે છે કે જો આ ખૂણામાં આ રસ્તે જશો ને, ત્રીજા જ બારણામાં પેલો કોઠાર આવે છે, તમે અંદર જશો ને જમણી બાજુ પેલો દેગડો હશે, ત્યાં દૂધ તમને મળી રહેશે. સ્વામી એવું આમ અંગુલી નિર્દેશ કરે છે. સ્વામી જાતે ઊભા થાય છે. સ્વામી જાતે રાત્રે 12-1 વાગ્યા છે, જાતે ઊભા થાય છે કોઠારમાં. સ્વામી કે તમે બેસો, હું હમણાં દૂધ લાવું છું. સ્વામી જાતે અંદર કોઠારમાં જાય છે. આવતા સ્વામી થોડોક વિલંબ થાય છે, 10-1 મિનિટ જેવું કંઈક થયું હશે. સ્વામી આવે છે, એક હાથમાં તપેલી છે, એક હાથમાં વાટકી છે. સ્વામીશ્રી આવતા પહેલાં માફી માગે છે કે ક્ષમા કરજો, થોડુંક મોડું થયું, કારણ કે દૂધ હતું પણ કાચું હતું, કે નાનો બાળક હોય અને કાચું દૂધ પચે નહીં, એટલે મેં ગરમ કર્યું. ગરમ કર્યું પણ ગરમ દૂધ પણ છોકરાને ના ફાવે, એટલે મેં ઠાર્યું, એટલે થોડીક વાર લાગી. આ લ્યો દૂધ, આ વાટકીમાં થોડીક ખાંડ છે, તમને જેમ ફાવે એ પ્રમાણે તમે દૂધ પીવડાવજો. સ્વામીશ્રી દૂધ પણ આપે છે. જેમ માતા પ્રેમથી પોતાના બાળકને દૂધ આપે, એવી રીતે સ્વામીશ્રી આમ પોતાનો બાળક હોય રાત્રે 12-1 વાગે, બહુ અત્યારે કંઈ મોટો અહીંયા જ વસંત પંચમીનો કે મોટો સમય થયો હોય, અને આપણામાંથી કોઈક આવે કોઠારી સ્વામીને અડધી રાતે જગાડવા માટે કે સ્વામી મારા છોકરાએ બગાડ્યું છે, નેપી વેપી આપો ને કંઈ હોય તો. હવે આ કોઠારી સ્વામીને પૂછવાનું હોય, દિલ્હીમાં મોટો સમય થવો હોય, એની વખતે આપણે ઈશ્વર સ્વામીને ગોતતા જાય કે ઈશ્વર સ્વામી મારા છોકરાને તાવ આવ્યો છે કે દવા આપો ને, કેવું કહેવાય? એવું આ પ્રસંગ છે. સ્વામીશ્રી સમયના અધ્યક્ષ પદે છે, પણ સ્વામી માટે જેટલી જ મહત્વની આ મોટા સમયની જવાબદારી છે, એટલી જ એક બાળકને દૂધ પીવડાવવું અને ભૂખ લાગી છે એટલી જ મહત્વની છે. બીજો એક પ્રસંગ ગુણવંત દાણી પોતે લખે છે. ગુણવંત દાણી પોતે મહુવાના એમના જ ગામના એક હરિભક્ત અબુભાઈ કડિયા, એમને આ મોઢે મોઢા પ્રસંગ કીધેલો. ગુણવંતભાઈએ એમની રસાળ શ્રેણીમાં આખો પ્રસંગ ટપકાવ્યો છે, બહુ સુંદર પ્રસંગ આખો લખ્યો છે એમને. બાબુભાઈના મોઢેથી જ આખો પ્રસંગ કહે છે. બાબુભાઈ કડિયા ગોંડલ આવે છે, આ બહુ વર્ષો પહેલાંની વાત છે, યોગ્યપ્પાની હયાતીનો પ્રસંગ છે. સ્વામીશ્રી યોગ્યપ્પા ગોંડલ હોય છે, ત્યાં શરદ પૂર્ણિમાનો ઉત્સવ ત્યાં આખો યોજાય છે. બધા જ મહુવાના હરિભક્તો, નાનું મંડળ એ વખતે, તો ત્યાં દર્શન સમાગમ કરવા માટે જાય છે. સાંજનો સમય હોય છે, સંધ્યા આરતીનો વાતાવરણ આખું છે. એ વખતે આ બાબુભાઈ કડિયા, એનો 1.25 વર્ષનો નાનો બાળક, એનું નામ હતું ભરત, એ વખતે આવી જ પરિસ્થિતિ રડવા માંડે છે, એને ભૂખ લાગી છે, એને દૂધ પીવું છે. નાનો છોકરો એ દૂધ સિવાય કંઈ ખાઈ નહીં, કંઈ બીજું કંઈ પીને દૂધ જ પાવે. હવે આ ભાઈ તો થોડોક આમ વ્યવસ્થિત હતા, એ લોટો સાથે રાખેલો, એ કે હું લોટો લઈ અને ગામમાં કંઈક દુકાન મળે તો હું દૂધ લઈ આવું. હમણાં છોકરો રડતો હતો જ, પણ આમ દૂધ લેવા માટે ગયા ને વચ્ચે કંઈક હરિભક્તા મળી ગયા, કાલે ભલા માણસ અત્યારે કંઈક દૂધ લેવા માટે જવાનું હોય, સંધ્યા ઢળી ગઈ અને દુકાન તો બહુ દૂર છે, 1/2 કલાક તને થશે ત્યાં જતા ને આવતા, અને છોકરો તો રડીને મળી જશે, એના કરતાં કોઠામાંથી લઈ લે અત્યારે, પછી તું પાછી આપી દેજે, ભેટ લખાવી દેજે, ચાલો તને ઠીક. હવે એ પેલા ત્યાં કોઠાર તો ખબર, પેલા ખબર નહીં કોઠાર ક્યાં છે. એક હરિભક્તોને પેલા પૂછે કે આ બાજુ, આ બાજુ, બધા આમ નિર્દેશ કરે કે આ બાજુ જા. ત્યાં જાય છે પણ સંતો એક બે મળે છે, પણ બધા ઉતાવળમાં છે, સંધ્યા આરતી થવાની છે, સમયનો ખૂબ વાતવરણ, દોડધામ બધી, કેટલી બધી જવાબદારી, કોઈ નવરું નહીં, કે શું કરો, કે પછી આવો, 1/2 કલાક પછી આવો, પછી મળશો, આને મળો, આવા બધા જવાબ આપે, એટલે બિચારા વધારે મૂંઝાય. છોકરો તો રડવાનો ચાલુ એકદમ, એ તો આમ આક્રંદ રુદન કરે છે, નખોડિયા ભરે છે, છોકરાને બરાબર ભૂખ લાગી છે, કરવું શું? આ મૂંઝાયા, 1/2 કલાક આમને આમ પસાર થઈ ગયો, અહીંયા જો, અહીંયા જો, કોઈ મળે નહીં. ત્યાં એ જ વખતે આરતી પૂરી થાય છે અને પ્રમુખ સ્વામી મહારાજ વચ્ચે ચોકમાં ઉભા છે. પ્રમુખ સ્વામી મહારાજને ખ્યાલ આવી ગયો કે આમાં કંઈક પ્રશ્ન લાગે છે, ભાઈ કંઈક ગોતે છે, અને બે આંખ ભેગી રહી, સ્વામીશ્રી આંખ વાંચી લીધી. પેલો ભાઈ કહે છે કે સ્વામી, પ્રમુખ સ્વામી, કંઈક દૂધ અપાવો ને, મારો છોકરો રડે છે, 1/2 કલાકથી હું બિચારા અહીંયા આમ ફાફા મારું છું, કંઈ કંઈ પત્તો પડતો નથી. સ્વામી કે દૂધ જોઈએ છે ને? કે વાંધો નહીં, આ બાકડા ઉપર બેસો તમે. સ્વામીશ્રી ચોકમાં એકદમ, એમાં તો અડધી જ નિરાંત થઈ ગઈ કે હવે કંઈક આપણે મેળ પડશે, આશા બંધાણી. ત્યાં એના હરિભક્તને અને નાના છોકરા ભરતને ત્યાં બાંકડો પર બેસાડે છે. સ્વામી કે અહીં ઉભા રહ્યો, હું વ્યવસ્થા કરું છું. એ જ વખતે ભગવાનનું કરો એવું કે ઠાકોરજીનો અક્ષદિનીનો થાર જતો હતો પાછો કોઠારમાં. સ્વામીશ્રી પેલા સાંજને ઉભા રહ્યો, ઉભા રહ્યો, સાંજનો થાર હોય ને એમાં દૂધ તો હોય જ. સ્વામીશ્રી લોટો લીધો પેલા હરિભક્ત પાસેથી અને ઠાકોરજીનું દૂધ લઈ અને લોટામાં ભરી દીધું. ગમે જા યુવકને બોલાવે છે કે તું વાટકી લેતા આવો, પાલો લેતા આવો, પાલો મંગાવે છે પણ વાટકી આવે છે સામે. સ્વામી એ વાટકો લઈ બાજુમાં જ પેલા બાંકડા ઉપર બેસી જાય છે.
સ્વામી શ્રી લોટામાંથી દૂધ પેલા વાટકીમાં નાખે છે અને સ્વામીજી જમણા હાથથી પીવડાવે છે, ડાબા હાથ પેલા ભરતના પીઠ ઉપર થાબડતા પ્રસરાવતા પ્રસરાવતા પેલા બાળકને પીવડાવે છે. ભરતભાઈ નોંધે છે, બાબુભાઈ નોંધે છે કે મારો બાળક કે મારા હાથે પણ દૂધ ના પી, એની મમ્મી સિવાય કોઈના પાસે દૂધ પી જ નહીં, કે આજે કોણ જાણે કેમ સ્વામીજી એટલા પ્રેમથી એને પીવડાવતા હશે. આખી વાડકી અડધો લોટો એ ત્યાં દૂધ પી ગયો, એટલી ભૂખ લાગી હશે, પણ કે એ પી લીધું, એના મોઢા ઉપર પેલી જે રેખા હોય ને દૂધની, એના મોઢા પર રેખા હતી અને સ્વામીજીના મોઢા ઉપર સ્મિત હતું, સ્મિત આનંદની રેખા હતી. અરસ પરસ જોયા કરે છે કે મારો છોકરો ટગર ટગર ટગર જોયા જ કરે સ્વામીજી. આગળ આખો આ પ્રસંગ અહીંયા પણ નથી પૂરો થતો, આપણે તો આનંદ થાય ને કે સ્વામી બાપાએ કેવો આમ દૂધ આપ્યું. કદાચ આપણે આટલું પણ કરી શકીએ, આપણે આ પરિસ્થિતિમાં હોય કદાચ આપણે આવું કરી શકીએ. છેલ્લે આપણે એટલું તો કહેતા જાય કે નેક્સ્ટ ટાઈમ છે ને થોડુંક ધ્યાન રાખો, બીજી વાર આવ્યા આવો ને સમયમાં દૂધ લઈને આવું, અથવા તો વ્યવસ્થા કરી આવું પણ આપણે કહેતા જાય, પ્રેમથી કે વિનયપૂર્વક કે આવું તો આપણે કહે જ. સ્વામી છેલ્લે શું કહે છે કે આવું કંઈક બીજું કામ હોય ને તો કહેજો. હા સ્વામી આવું વાક્ય બોલે, આવું કંઈક બીજું કામ હોય એટલે આવું જ હે, આવું આમ સાવ હલકું કામ આમ કહેવાય કે બીજી કંઈ મોટી કંઈ જવાબદાર ના ના કહેવાય, આવું કંઈક કામ હોય તો કહેજો. એ જે વાક્ય છે ને જે પેલા બાળકને દૂધથી સંતોષ છે ને એમાં પિતાને સંતોષ થઈ ગયો કે ના સ્વામી એટલે પ્રમુખ સ્વામી ને પ્રમુખ સ્વામી. આ વર્ષો પહેલાંની વાત આપણે કરીએ છીએ, કદાચ 30 વર્ષ પહેલાંની વાત કરીએ છીએ, 30-35 વર્ષ પહેલાંની વાત કરે છે, પણ સ્વામી બાપાએ બાળકોને પણ આવી રીતે દૂધ પીવડાવ્યું છે, સ્વામીશ્રી આવી રીતે પણ માતૃત્વ બતાવ્યું છે. પણ સ્વામીશ્રી બધાને કંઈ દૂધ પીવા માટે દૂધ પીવડાવવા માટે નથી જતા. જેમ માતાનું જે પ્રેમ દૂધ છે એ પ્રેમનું પ્રતીક છે, એ પ્રેમથી પોષે છે, એમ સ્વામીશ્રી પણ આપણા બધા જે એમના સંતાનો થયા છે આપણે પ્રેમ દ્વારા પોષે છે. માતા એ જે દૂધ આપે છે એ સામાન્ય દૂધ નથી. વિજ્ઞાન પણ આજે એવું કહે છે કે માતાનું જે ધાવણ છે ને બહુ વિશિષ્ટ પ્રકારનું ધાવણ છે, એ સામાન્ય દૂધ કરતાં બહુ જ જુદું છે. આમ લાગશે દૂધ કહેવાય મિલ્ક જ, પણ એનું જે આખું કોમ્બિનેશન છે, એના જે ન્યુટ્રિયન્ટ્સ છે, એમાં જે મિનરલ્સ છે, એમાં જે કેલ્શિયમ છે, એનું આખું જે બંધારણ છે. વિજ્ઞાન એવું કહે છે કે આ જે માતાનું ધાવણ એ પોતાના પ્રત્યેક બાળક માટે એકદમ યથાર્થ અને યોગ્ય હોય છે. ત્યાં સુધી એક જ માતાના કદાચ 2-3 સંતાન થાય ને તો પણ દરેક બાળક માટે એનું મિલ્કનું કોમ્પોઝિશન બદલાતું જાય, એવા પણ કેટલાક સૂક્ષ્મ લોકો સંશોધન તારણ કાઢ્યા છે. હવે એ માતાનું બાળ દૂધ અને બીજા દૂધમાં કંઈક તમે તુલના કરી શકો? પીરસવું અને પ્રેમથી પીરસવું આપ જમીનનો ફેર છે. એમ દૂધ પાવું અને માતા જ્યારે ધાવણ ધવડાવે એમ આપ જમીનનો ફેર છે. તમે કોઈક પીરસે, ભૂખ લાગી તમે ખાઈ લેશો, પેટ તો ભરાશે, પણ જ્યારે કોઈ પ્રેમથી પીરસે ને ત્યારે સંતોષ થાય છે. પેટ ભરાવો અને તૃપ્તિ એ જુદી વસ્તુ છે. એમ જ્યારે માતા તમને દૂધ આપે ને એની વાત જ કંઈક અલગ છે. એ જે પરિતૃપ્તિ છે એ શેની પરિતૃપ્તિ છે? એ પ્રેમની પોષણની પરિતૃપ્તિ છે. આપણા માટે આ એક બહુ જ મોટી આવશ્યકતા છે, બધાને પ્રેમની ભૂખ છે. થોડાક વર્ષો પહેલાં અમેરિકામાં એક સંશોધન કરવામાં આવ્યું, એક પ્રયોગ કર્યો વૈજ્ઞાનિકોએ, બહુ સુંદર પ્રયોગ હતો, એ લોકોને જ આવું શું છે. શું કર્યું લોકોએ? વાંદર ઉપર પ્રયોગ કર્યો. એક વાંદરું જન્મે ને તરત જ એના માથાથી એ લોકોને એ બાળકને શિશુને નવજાત શિશુને જુદું કરવામાં આવે, માતાથી આમ જુદું કરી દે અને એ એક ચેમ્બરમાં મૂકી દે. એ ચેમ્બરમાં એની જ માતાની બરાબર બે પ્રતિકૃતિ હોય, સ્ટેચ્યુ મોડલ જેવું, પણ જડ હોય. એમાં એક છે ને આયર્નનું બનેલું હોય, લોઢાનું. લોઢું તો કેવું હોય? ઠંડુ હોય, કઠણ હોય. અને બીજી પ્રતિકૃતિ એ વોલનું, ઓન. એમ ઓન કેવું હોય? સોફ્ટ હોય, વોર્મ હોય, એમાં હૂફ હોય. બે આકાર તો સરખો જ, પણ બે જ ભેદ, એક આ મટીરિયલનો અને બીજો જે લોખંડની જે પેલી માતા હતી ને એના છાતીમાં દૂધની બોટલ હતી. એટલે જો પેલો નવજાત પેલું વાંદરું હોય એ જો પેલા લોઢાના માતા પાસે જાય તો એને દૂધ મળે, અને જો અહીંયા જાય તો દૂધ ના મળે. હવે એ લોકો ઓબ્ઝર્વેશન કરે છે કે વાંદરું જાય છે ક્યાં. એ લોકો જો પહેલાં તો પેલા દૂધ પાસે જાય છે ખરા, જોઈ છે, પણ તરત એને થાય છે કે આ તો ઠંડુ છે, આ તો કઠણ છે, અહીંયા માલ નથી. બાજુમાં જાય છે કે જ્યાં કોમળતા છે, જ્યાં હૂંફ છે, પણ ત્યાં દૂધ નથી, દૂધ નથી, છતાં પણ બાળક ત્યાં જ જશે. એ લોકોના બધા જ ઓબ્ઝર્વેશન્સ પછી લોકો નોંધી કે ઓવરઓલ જનરલી
નવેલા વાંદરાઓ છે, નવજાત વાંદરાઓ, એ લોકો પસંદ કરે છે કે જ્યાં અમને હૂંફ મળતી હોય, જ્યાં અમને કોમળતા મળતી હોય. એ લોકોએ તારણ કાઢ્યું કે ધ મોસ્ટ ફંડામેન્ટલ નીડ, ઇવન મોર દેન ફિઝિકલ નરિશમેન્ટ, ઇઝ ઇમોશનલ નરિશમેન્ટ. એટલે કે માણસ માત્રને શારીરિક પોષણ કરતા પણ જે લાગણીનું પોષણ છે ને, પ્રેમનું પોષણ, એ વધારે મોટી એક જરૂરિયાત છે. આપણે બધાને પ્રેમની ભૂખ છે. એ પ્રેમની ભૂખ કોણ પાડે છે? બાળકને વધારે જરૂર નથી. અમુક માતા પિતા બધા બહુ પૈસાદાર હોય, એને એમ લાગે પોતે તો ખાવા પીવા હરવા ફરવા અને પૈસા કામાં જ રચ્યા પચ્યા રહેતા હોય, બાળક માટે ટાઈમ ક્યાં હોય છે? એટલે એ લોકોને એવું લાગે કે મારો પ્રેમ છે ને રમકડા દ્વારા વ્યક્ત કરો. ટાઈમ તો છે નહીં વાતો કરવા માટે, વાર્તા કહેવા માટે, પૂછવામાં. એટલે કપડાં આપે ને મોગા દાઢ રમકડા રમાડે ને એને પ્રવાસે મોકલે ને કમ્પ્યુટર બાટી, તને શું જોઈએ છે? તને કમ્પ્યુટર આપો, તને બાઇક આપો, આમ આપો, તેમ આપો. પણ બાળકને રમકડાથી પોષણ નથી મળવાનું. એને જેમ તમને જ્યારે તરસ લાગે છે, એ તરસ સોડા નથી માગતી, તરસ પાણી માગે છે. સોડા પછી તમે ગમે તેટલું કઢાયેલું કેસરિયા દૂધ પીશો ને, તો પણ તરસ તો પાણી માગશે જ. એમ બાળક છે, તમે ગમે રમકડા આપશો, થોડીક ક્ષણભર એ રાજી થશે, પણ એ પ્રેમ જંકશે. બાળકને બીજું કશું જોઈતું નથી. નાના અમે બાળકોને બીજું કંઈ આપશો, બીજું કંઈ જોઈએ ના, થોડો પ્રેમ આપો રે. બાલમોત્સવનું આ ગીત હતું. બાળકો પ્રેમ માગે છે, પ્રેમથી જ પોષણ થાય છે. એમ આપણે બધા પ્રેમ જ માગીએ છીએ ને? આપણે બીજું જોઈએ છે શું જીવનમાં? સ્વામી બાબા પાસેથી આપણી એક જ ઝંખના રહે છે કે સ્વામી બાબા પાસેથી આપણે પ્રેમ મળે. સ્વામીશ્રી પ્રેમ આપે છે. સ્વામીશ્રી ક્યારેક ક્યારેક આ શબ્દ દ્વારા વ્યક્ત કરે છે, આમ તો વધારે એમના જીવન દ્વારા જ વ્યક્ત કરે, પણ ક્યારે સ્વામી બોલી પણ જાય છે. 88 સાલમાં સ્વામીશ્રી તે આફ્રિકા હતા. સ્વામીશ્રીને ત્યાં જન્મજયંતિ નારુવીમાં ઉજવવાની હતી અને બહુ જ એકદમ ભરચક કાર્યક્રમ હતો. કોઈ રીતે સ્વામીશ્રી ત્યાંથી આમ આગા પાછળ થઈ શકે એમ નતા. સ્વામીશ્રીના મનમાં તો ઘણું બધું હતું કે મારે અહીંયા જવું છે, અહીંયા જવું છે, અહીંયા જવું છે. એ વખતે સ્વામીશ્રીને ખાસ એક નિકટના હરિભક્ત જીતુ મલાવી, એ પોતે રહેતા હતા મલાવી, એટલે બધા સંતો બધાને જીતુ મલાવી જ કહે છે. મલાવી આખું જુદો દેશ છે આફ્રિકામાં જ. એને બાપાને બહુ વિનંતી કરી કે સ્વામી એકવાર તમે મારા દેશમાં આવો, મારા ઘરે આવો, પધરામણી કરો, મારી બહુ ઈચ્છા છે. સ્વામી કે મારી પણ ઈચ્છા છે, પણ જોઈએ કંઈક કાર્યક્રમમાં સેટ થાય તો ગોઠવીએ. બાપાએ ઘણો બધો પ્રયત્ન કર્યો, પણ હરિભક્તોને ત્યાં આગ્રહ અને અમુક ત્યાં સ્થાનિક આયોજન પ્રમાણે સ્વામીશ્રી પણ ત્યાં આધીન હોય છે, ત્યાં વડીલ હરિભક્તને લીધે સ્વામીશ્રી કંઈ બોલી ના શક્યા. સ્વામીશ્રી એકદમ બંધાઈ ગયા. સ્વામીશ્રી મનમાં હજી રંચ રહી ગયો કે જીતુ મલાવીને મારે ત્યાં વચન આપવું હતું, આપ્યું હતું કે હું આવીશ, ત્યાં જવાયું નહીં. સ્વામીશ્રી નારુમેથી વિદાય લેવાના છે, હવે તો કોઈ ચાન્સ જ નથી ત્યાં જવાનો. એરપોર્ટ ઉપર પહોંચે છે સ્વામીશ્રી, હજી જીતુના મનમાં જીતુ છે કે જીતુને મેં વચન આપેલું, જઈ ન શક્યો, શું કરું? એ વસવસને વસવસમાં સ્વામીશ્રી એરપોર્ટ ઉપરથી ફોન કરે છે કે જીતુને ફોન લગાવો. જીતુ મળે છે ફોન ઉપર. બાપા જે વાત કરે છે, બાપા કે જીતુ આવું તો ઘણું, પણ આવવાનું નહીં, ભગવાનની ઈચ્છા, તું માફ કરજે, રાજી રહેજે, આઈ લવ યુ. સ્વામીશ્રી ફોન ઉપર આટલા દૂરથી પણ પ્રેમ વ્યક્ત કરે છે. સ્વામીશ્રી બોલે છે શબ્દશઃ આઈ લવ યુ. આ પ્રસંગ નોંધાયો છે. હવે આનો પર થોડો વિચાર કરીએ, સમય તો થઈ ગયો છે. સ્વામી કહે છે કે આઈ લવ યુ. હવે સ્વામી બાપાના મોઢે આઈ લવ યુ શબ્દ છે ને, કદાચ વાક્ય આપણે થોડુંક અજુગતું લાગે, કારણ કે આપણે બધા જ આલોકમાંથી આવે છે ને, આપણા આજુબાજુના વાતાવરણમાંથી એની અસર જ આપણા મન ઉપર છે. આઈ લવ યુ એટલે કેવા સંજોગોમાં વાપરાય, કોણ કોને કહે? આપણા મનમાં, આપણા બધાના મનમાં આ જ છાપ છે બધી અત્યારે, કારણ કે ટીવીના, રેડિયોના, ઇન્ટરનેટના, બધા હોર્ડિંગ્સના, ફિલ્મોના, એ બધી આખું જે આખું કલ્ચર છે એમાંથી આપણે આવીએ છીએ. સ્થૂળ કલ્ચર એકદમ ઉપર છેલ્લું. એટલે આમ આપણે જોઈએ છીએ કે આજુબાજુ આ એક વાક્ય સાંભળવા માટે આજે મરણિયા પ્રયાસો થાય છે છોકરાઓના. સ્વામી બાપા બોલે છે આઈ લવ યુ, શબ્દ તો એ જ છે. સ્વામી બાપા 96 સાલમાં બોલેલા કેટસ્કિલ્સમાં, ત્યાં જ્યારે અમેરિકા સત્સંગને 25 વર્ષ પૂરા થયા અને ત્યાં અધિવેશન થયું હતું, રાજેશ સ્વામીપતિ હાજર હતા ત્યાં. સ્વામીશ્રી ત્યાં કાર્યકરોને બોલે છે આઈ લવ યુ ઓલ. સ્વામીશ્રી 97 સાલમાં પણ લંડનની કિશોરમંડળની સભામાં સ્વામી બોલેલા આઈ લવ યુ ઓલ, શબ્દ તો એ જ છે. પણ બહારનું કંઈક માણસ બોલે ને સ્વામી બાપા બોલે એમાં શું તફાવત? થોડોક આના પર વિચાર કરીએ. આના પર ઘણા થોડાક બીજા પણ વિચારો છે. મહારાજના વચન પ્રમાણે, યોગી બાપાને જીવન પ્રમાણે, એનો કદાચ અત્યારે આ પ્રવચનમાં, આ સિરીઝમાં આપણે કદાચ ના સેટ કરીએ, કદાચ રવિશામાં જોઈશું. અમને ખ્યાલ આવે કે સ્વામીનો પ્રેમ અને બીજો પ્રેમ કેમ જુદો પડે છે. પણ આઈ લવ યુ સ્વામી બોલે છે એમાં આ એટલે શું? સ્વામી બાપાનો લવ એટલે શું અને યુ એટલે શું? ત્રણ જ શબ્દ છે, આઈ લવ યુ. પણ આ કોણ બોલે છે? આ કોઈ વિશ્વસુંદરી બોલે છે? આ કોઈક અભિનેત્રી બોલે છે?
કોઈક એક્ટર બોલે છે, કોઈક ક્રિકેટ સ્ટાર બોલે છે, કોઈક રાજનેતા બોલે છે. આજે કદાચ કોઈક આવીને આપણે કહે સામેથી, ચાલો કોઈક ચીફ મિનિસ્ટર આવે, કોઈ પ્રાઇમ મિનિસ્ટર આવે, ચાલો તમારી સમક્ષ અને કહે કે આઈ લવ યુ. તમે સ્વીકારશો એ પહેલા? આપણું મન નહીં માને તરત, જોજો નહીં જ માને. કેમ? આજે ગમે તેટલો મોટો આજે બિન લાદેન આવીને તમને કે વડોદરા સત્સંગ મંડળ આઈ લવ યુ, બિન લાદેન તમને આઈ લવ યુ તમે માન્ય રહેશે? કેમ? બધા પ્રેમના ભૂખ્યા છે, બધા આપણે ફાફા માંડે છે, પણ જ્યાં ત્યાંથી આપણે લેવ નથી જોતો, આપણે ઊંડા ઉતરે. આજે કોઈક સૌથી સ્વરૂપમાન વ્યક્તિ આપણી સમક્ષ આવે અને કે આઈ લવ યુ, પણ જો આપણે ખબર પડે કે આ બાઈ આતંકવાદી છે તો આપણે પ્રેમ મંજૂર છે? નથી. સ્વરૂપ છે, રૂપ છે, બધું છે. મોહ છે ને વસ્તુ જુદી છે અને પ્રેમ જુદી વસ્તુ છે. આપણે બે એક કરી નાખીએ છીએ.

જે 20 પ્રતિભા સંપન્ન વ્યક્તિઓમાં એમની ગણના કરી છે એટલે આ આઈ મોટો છે, એટલા માટે પણ આઈને મોટા નથી ગણતા. પ્રમુખ સાહેબ મહારાજે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના આધારે 500 મંદિરો બાંધી નાખ્યા એટલે આ મહત્વનો છે. પ્રમુખ સાહેબ મહારાજ ગાંધીનગર અક્ષરધામ કર્યું, લંડનમાં મંદિર કર્યું, શિકાગો વિશ્વ મંદિર કર્યું, દિલ્હીમાં અક્ષરધામ ભવ્ય થવાનું છે ગમે તેટલા વિરોધની વચ્ચે પણ, એ પ્રમુખ સાહેબ મહારાજ આઈ બોલે છે એટલે મોટા છે, એટલે આ મહત્વનો છે એવું નથી. આજે પ્રમુખ સાહેબ મહારાજે ઠેર ઠેર સત્સંગ મંડળો સ્થાપ્યા છે. આજે ઠેર ઠેર પ્રમુખ સાહેબ 9000 સત્સંગ કેન્દ્રો, 50000 સ્વયંસેવકો, 700 સાધુ, એટલે આ મહત્વનો છે. પ્રમુખ સાહેબ મહારાજના સંપર્કમાં બિલ ક્લિન્ટન, ટોની બ્લેર, કોફી આયન, મોટા મોટા માંધાતો આવ્યા છે, એટલે આ મહત્વનો છે. આ આઈ એટલા માટે આપણા માટે મહત્વનો છે કારણ કે આ એક સંત બોલે છે. એ સંત કેવા છે? કે જિંદગીમાં એ મલિન સંકલ્પ નથી થયો, વિચાર આવ્યો નથી, એટલા માટે આઈ મહત્વનો છે. જે પુરુષને કોઈનું ક્યારેય પણ લેશ માત્ર પણ અહિત ખોટું થાય એવો વિચાર સુધા આવ્યો નથી, ક્રિયા તો ક્યાંથી કરી હોય? જે પુરુષે પોતાનું સમગ્ર જીવન વાટી નાખ્યું છે, હરિભક્તો માટે સત્સંગ માટે કુરબાની આપી દીધું છે, ઘસી નાખ્યું છે, એ પુરુષ કહે છે કે આઈ લવ યુ. જે પુરુષને ત્રિકાળમાં પણ સ્ત્રીનો સંકલ્પ નથી થયો એ પુરુષ કહે છે કે આઈ લવ યુ. કેટલો પવિત્ર આઈ છે આ, કેટલો પરિશુદ્ધ આ પ્રેમ છે. આ સામાન્ય પ્રેમ નથી. એક તો લાવો, આ 6 બની વસ્તીમાં કોઈ 24 કલાક માટે કહી શકે કે ત્રિકાળોને સંકલ્પ ન થયો? બોલો, ચેલેન્જ. સંતો ઘણી વાર વાત કરે છે કે આજે પ્રમુખ સ્વામી મહારાજ પાસે તમે દુનિયાભરની બધી જ સિક્રેટ પોલીસ ભેગી રાખો, સીબીઆઈ, એફબીઆઈ, MI5, મોસાદ, તમે દુનિયાભરની જે પણ કંઈક તમે સિક્રેટ પોલીસ હોય, સ્વામી સાથે એક દિવસ 24 કલાક સ્વામી બાબા બાથરૂમમાં જાય, નવા જાય, સવા મંડપમાં જાય, ખાતો હોય, પીતા હોય, નાતા હોય, ધોતા હોય, 24 કલાક બાપા સાથે તમારા બધાને, કેમેરાને, એના જે માઇક્રોફોનને 24 કલાક સ્વામી બાપાનું જીવન તમે હાજર ને હાજર રહ્યો. અને એક દિવસ શા માટે? સ્વામી બાપાના જન્મથી આજ પર્યંત આખું તમે જીવન તપાસો અને સ્વામી બાપાના જીવનમાંથી એક તમને જો સ્ત્રી ધનનો ત્યાગ કલંક મળે, અમે કપડાં ઉતારીને તમારા ગુલામ થઈ ગયો. જાઓ. આજે સ્વામી બાપાનો આજે કદાચ સંસ્થાનો ઘણા બધા વિરોધ કરતા હશે પણ કોઈની તાકાત નથી કે પ્રમુખ સાહેબ મહારાજ એક આંધળી પણ ચીંધી શકે. આવા નિષ્પાપ, નિષ્કલંક, નિર્દોષ, નિર્મલ આવા પવિત્ર સંત છે, એ કહે છે કે આઈ લવ યુ. એ લવ કંઈક જુદી પ્રકારનો છે. સ્વામી બાબા બોલે છે કે આઈ લવ યુ, એ યુમાં કોણ કોણ આવે એ આવતા આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નારાયણ ભગવાનની જય. અક્ષર

मद्रूपम् इति मद्वाणी। महाराज शिक्षापत्रीना 209 श्लोकमां समझावे छे के मारी वाणी एज मारु स्वरूप छे। વાણી પણ ક્યારેક સ્વરૂપની ઘરે જ સારી શકે છે, જ્યારે વાણી પણ એવી ધારદાર હોય, અસરકારક હોય, પ્રભાવશાળી નહીં હોય। બાપાના જે પત્રમાં ટપકાવેલી વાણી પણ ક્યારેક ક્યારેક એમની ઘરે જ સારે છે। આપણે જોતા આવ્યા છે કે જે સ્વજન હોય એ પ્રસંગે પ્રસંગે હાજર હોય, વ્યવહાર આપણે નીકળે છીએ।

0: સ્વામી શ્રી શક્ય હોય ત્યાં તો પોતે સ્થૂળ દેહ હાજર રહે છે, પણ સ્વામી શ્રી જ્યારે પોતે સ્થૂળ દેહ પધરામણી નથી કરી શકતા ત્યારે પત્રો દ્વારા પધારે છે. આજની તારીખ સુધીમાં સ્વામીશ્રીએ લગભગ 5 લાખથી વધુ પત્રો વાંચ્યા છે અને લખ્યા છે. આ એમની 5 લાખ પત્ર પધરામણી છે. સાંઈ બાપાને જીવનમાં પત્ર વ્યવહાર બહુ જ એક આગવું પાસું છે. અમે પત્ર વસ્તુ પણ એવી છે કે એ જ્યારે પણ કોઈક પત્ર આવે ત્યારે હંમેશા રોમાંચ એ જગાવતું જાય. આપણે કોઈક પ્રિય વ્યક્તિની રાહ જોતા હોય એનો પત્ર આવે તો જ્યારે એ પત્ર આપણા હાથમાં આવે છે ખાલી આપણે કવર જ જોઈએ છે, સરનામું જ વાંચીએ છે, હજી ખોલ્યું નથી તો પણ અંતરમાં ગલગલિયા થાય, શું લખ્યું હશે, કેવું લખ્યું હશે. અને પત્ર ખોલતા પહેલાં જે એ જે ફ્યુ સેકન્ડ્સ છે એ જે ઇંતજારી છે ને એ પત્ર વાંચ્યા પહેલાં પણ એની વધારે મજા છે. હાથમાં જ્યારે પત્ર આવે, ઓહ મારા માટે કોઈ પત્ર લખી, હું પત્ર લખવા માટે પણ લાયક બન્યો, કોઈના માટે કોઈ મને યાદ કર્યો, એ પ્રેમ જ વસ્તુ એવી છે તમને અંતરને ભરી દે. પછી તો શબ્દ તો કદાચ ફોર્મલ હોય કે ન હોય એની બહુ મહત્તા નથી. પ્રેમમાં પછી બહુ કંઈ સાહિત્યિક ભાષા જ હોય, બહુ મઠારેલી ભાષા હોય, બહુ સારા અક્ષર હોય એવું પણ ક્યાં હોય છે. સ્વામીના અક્ષર કહેવા બહુ મોતીના દાણા જેવા નથી, છતાં પણ એ આપણા માટે દર્શનીય બને છે, પૂજનીય બને છે, આપણે એને મઢાવીને રાખીએ છીએ. એ પત્ર આપણા ઘરમાં આવે ત્યારથી આપણે અનુભવ થઈ જાય કે સ્વામી બાપા જાણે આપણા ઘરમાં પધાર્યા છે. સ્વામીશ્રી આ પત્રો દ્વારા હરિભક્તોના ઘરે પહોંચી શકતા હોય છે, એમના હૃદયને સ્પર્શી શકતા હોય છે. સ્વામીશ્રીની એક એક જે આ પત્ર છે એ જાણે હરિભક્તોના હૃદય ઉપર પોતે લખતા હોય એવા ઊંડાણમાંથી એ પત્રો આવે છે. એટલા માટે સ્વામીશ્રી હંમેશા એને એક ઉત્સાહ રહેતો હોય છે. સ્વામીશ્રી એવું જ માને છે કે પત્ર દ્વારા પણ હું તમને સાક્ષાત મળ્યો જ છું. 88 સાલમાં જ્યારે સ્વામીશ્રી મુંબઈ હતા અને એ વખતે અમે સમાચાર મળ્યા કે ત્રિગુણભાઈ ભટ્ટ પોતે હોસ્પિટલમાં છે, એમની 2 કિડની ફેલ થઈ છે. આપણે પિતાના લક્ષમાં જ્યારે લગ્નની વાત કરતા હતા એમાં છેલ્લે પેલો ભાસ્કર મહેતાનો જે પ્રસંગ આવ્યો, સ્વામીશ્રી અથથી એટી સુધી જે બધી જ સંભાળ લીધી, એ ભાસ્કર મહેતાના સસરા એ ત્રિગુણભાઈ ભટ્ટ જે વેગ પુરુષ સ્વામીના પુરુષના પિતા છે, બહુ જ ગરીબ પરિસ્થિતિ, એમને 2 કિડની ફેલ થઈ અને પોતે હોસ્પિટલમાં દાખલ થયા. સ્વામીશ્રીને મન કે આપણે ત્યાં જવું જ છે, પણ જ્યારે જ્યારે સ્વામીશ્રી કંઈક આમ ચાન્સ મને બહાર નીકળવાનો અને કોઈને કંઈક મળવા આવ્યું જ હોય, કંઈક VIP હોય, કંઈક સામાન્ય માણસ હોય, સભા હોય, એટલે સ્વામી બાપા છેક સુધી નીકળી ના શક્યા. પછી તો સ્વામીશ્રીએ તરત નીકળવાનું થયું પણ બાપાના મનમાં રંજ રહી ગયો કે આપણે પ્રત્યક્ષ જઈ ના શક્યા. બાપાએ તરત 2-3 લીટી પણ પત્ર ટપકાવી દીધો, એ આવું તો ઘણું હતું, આવી શકાણું નહીં, માટે માફ કરજો. બાપા છેલ્લે સમજાવે છે કે આ પત્ર દ્વારા પણ તમને મળી ગયા છે એવો તમે સંતોષ મનમાં રાખજો. હરિભક્તના મનમાં એવું જ હોય છે, સમજે છે કે સ્વામી પત્ર પરદેશ છે, મોટા મોટા કાર્યમાં પોતે વ્યસ્ત છે, બધે ક્યાં પહોંચી વળે, પણ ફેક્સ આવી ગયો હોય, પત્ર આવી ગયો હોય તો પણ આપણે એટલું જ માને કે સ્વામી જાણે આપણા ઘરમાં સાક્ષાત પધારી ગયા છે. બાપાને પણ આવી એક ભાવના હોય છે, આ ભાવના એમના પત્રો દ્વારા પ્રગટ થતી હોય છે. શ્રીજી મહારાજે 95 પહેલા વચનામૃતમાં સમજાવ્યું છે કે કોઈક પરદેશથી કાગળ લખે તો કાગળ લખનારની જેવી બુદ્ધિ છે તે પત્રમાંથી જણાઈ આવે છે. એમ જેમ બુદ્ધિ જણાઈ આવે એમ ભાવના પણ, લાગણી પણ જણાઈ આવે છે. સાંઈ બાપા દૂર રહ્યા પણ જ્યારે પત્રો લખતા હોય છે, સ્વામી બાપાની જે અંતરમાં જે લાગણી છે, ભાવના છે, એ પત્રો દ્વારા પોતે વહાવતા હોય છે. સ્વામી બાપા આવી રીતે ક્યારેય એ ચાન્સ ચૂકતા નથી કે પત્રનો જવાબ હું ના આપું, હંમેશા પત્ર લખી જવાબ મળી જ ગયો હોય. પાંડુરંગ દાદાજીને જ્યારે ખબર પડી કે સ્વામીશ્રી આટલા બધા પોતે પત્ર વ્યવહાર વ્યસ્ત રહેતા હોય છે, સાંઈ બાપાને લગભગ રોજ 30-50 પત્રો આવતા હશે, દેશના પ્રદેશને હેન્ડ ડિલિવરી હોય, ઇનલેન્ડ હોય, આંતરરાષ્ટ્રીય હોય, પોસ્ટ કાર્ડ હોય, 30-35 તો ખરા જ, ક્યારેક 50ને પણ અડી જાય. અને દરેક દરેકને પોતે વાંચે અને જવાબ આપે. સમય રોજનો લગભગ 1.5-2 કલાક પોતે સ્વામી બાપા ખાસ પત્ર માટે ફાળવતા છે. પાંડુરંગ દાદાજીને ખબર પડી કે આવડા મોટા સંત પોતે જાતે એમના હરિભક્તોના પત્ર વાંચે છે ને જવાબ આપે છે. કોઈ સેક્રેટરી નહીં કે તું આટલો જવાબ આપી દેજે. સ્ટાન્ડર્ડ જવાબ તો અમુક હોય જ છે કે લગ્ન કરું કે ના કરું, ધંધો વેચું કે રાખું, અમુક સ્ટાન્ડર્ડ પ્રશ્ન, અને જવાબ પણ સ્ટાન્ડર્ડ હોય છે. પણ છતાં બાપા એટલા જ પ્રેમથી વાંચે. આપણે અમદાવાદની ખરી ભક્ત હતા, એમની બેંકમાં નોકરી હતી, રમેશભાઈ રાવળ એમનું નામ. એમના અધિકારી ઓફિસરે વિનંતી કરી કે હવે તમારી બદલી થવાની છે તો તમે આ બરવાડા તાલુકામાં સારંગપુર આપણી એક બ્રાન્ચ છે તો તમે ત્યાં જશો. રમેશભાઈ તરત કીધું કે હું મારે પહેલાં ગુરુને પૂછાવું, મારા ગુરુ મને હા પાડે તો હું જઈશ. હરિભક્તોને એમ કેવો આત્મીયતાનો એક નાતો છે, નાની નાની બાબત પણ સ્વામી બાપાને પૂછ્યા વગર રહી શકાતો નથી. આજે ને આપણે બહુ સામાન્ય વસ્તુ લાગે છે, બાપાને આવું બધું પૂછવું કરવું પછી જ આગળ પગલાં ભરવું. આપણે છે ને ટેવાઈ ગયા છે, એટલે આપણે સ્વામીથી ટેવાઈ ગયા છે. વર્ષોથી બાપા આપણે જોતા આવ્યા છે, ગામડે ગામડે ફરતા હોય, હરિભક્તોને ઘરે પધરામણી કરતા હોય, સવા મોટી લાઈન લાગી હોય, બાપા પત્ર લેખન કરતા હોય, ફોન ઉપર વાત કરતા હોય, મુલાકાત ચાલતી હોય, એ આપણા માટે એક સહજ બની ગયું છે. પણ કોઈ પોપને પૂછવા જાય આવો, બીજા કોઈ ધર્મગુરુ તમે કહો ને, પાંડુ દાદાજી આવું આશ્ચર્ય વ્યક્ત કરું એમાંથી સમજી જ લેવાનું. આવા ધર્મગુરુ કેટલા હશે કે આપણે સામે જઈને એમ ખુલ્લા દિલે આવી નાની વાત પણ કહી શકે. બહુ જ સહજ બાબત છે, નાની બાબત છે, પણ સ્વામી આપણને જીવન બહુ જ સહજ થઈ ગઈ છે. એ સહજતામાં છે ને એમની મહત્તા સમાયેલી છે, સહજતામાં એમની મોટાઈ સમાયેલી છે. સ્વામી બાપાને હરિભક્ત પેલા ભાઈ ઓફિસરને કહે છે કે મારા ગુરુને હું પેલા પૂછી જાઉં. પેલા ઓફિસરને આશ્ચર્ય થયું કે તું કેવી રીતે પૂછીશ તારા ગુરુ, તો ગુરુ તો ક્યાંય ક્યાંય ફરતા હોય, કે ટપાલ દ્વારા પૂછીશ. એને થયું કે આવડા તારા મોટા સંત છે અને આવા નાના નાના પ્રશ્નો તો ટપાલ દ્વારા જણાવીશ તો તને જવાબ મળશે, કે એમ પ્રમુખ સાહેબ મહારાજ દરેકે દરેક ટપાલનો જવાબ પોતે આપતા હોય છે. અને સાહેબ બાપાએ પત્ર દ્વારા જવાબ આપ્યો પણ ખરા. એમ બાપા માટે તો જે પણ કંઈક નાનો પ્રશ્ન કે મોટો પ્રશ્ન હરિભક્તોનો છે ને એ મારો છે, એટલે એના માટે તો કંઈ એવું નવું નથી. દરેકે દરેક પ્રશ્નમાં સ્વામીશ્રી હંમેશા એકદમ કાળજીપૂર્વક જતન રાખીને પણ ટાઈમે ટાઈમે એ જવાબ આપતા જ હોય છે. આપણે જોયું કે 1.5-2 કલાક સ્વામી આપણને રોજ આમ જાય જ છે. ક્યાંથી સમય કાઢો? તો સ્વામી સવારે સાંજે ગમે ત્યારે કંઈક બેઠા હોય એક રૂમમાં, તો ક્યારેક કંઈક ચાન્સ મળે તો બાપાને સોફાની બાજુમાં પેટ ને એમનું જે કવર તો પડ્યું જ હોય, એની સાથે પેલું ચશ્માનું કવર હોય, પેન હોય, તેવું ભેગું જ હોય. અને ક્યારેક કંઈક બપોરે ટાઈમ ના મળે તો પછી સભામાં પણ બાપા આપણે જોઈએ છે. કેટલી વાર શિકાગોની હ્યુસ્ટનની આટલી મોટી પ્રતિષ્ઠાની સભા હતી, લાઈવ ટેલિકાસ્ટ થાય છે અને બાપા જાણે કંઈ છે જ નહીં, રૂટીનમાં જ ડિસ્ટન્સની બાજુમાં હોય અને બાપા પત્ર લેખન કરે. આપણે લાગે આટલો મોટો ઉત્સવ છે, આમાં તો થોડીક આમ રજા રાખો. એ જ આપણે લાગે ને કે સાહેબ આમ હ્યુસ્ટનમાં છે કે શિકાગોમાં છે, એ જ રૂટીન એક સરખો. આમ સભામાં હોય કે ગમે ત્યાં હોય, સંતો વાત કરે છે કે 85ના ઉત્સવમાં બાપા ત્યાં સોનું તોલાનો આવડો શાહી સન્માન એમનું થયું, પણ ક્વીન્સ પાર્ક રેન્જર્સ સ્ટેડિયમમાંથી બાપા ગાડીમાં બેસીને પાછા નિઝન આવી રહ્યા છે, તરત જ પત્ર લાવો. જાણે કંઈ નવું થયું જ નથી. એમના માટે સ્થાયી ભાવ હરિભક્તો છે, એમના માટે પત્રો છે. ટ્રાવેલિંગમાં તો સ્વામી અવશ્ય પત્ર વાંચન કરતા જ હોય છે. બાપાને ક્યારેય ટ્રાવેલિંગમાં મુસાફરીમાં સૂતા જોયા હોય એવા સેવકો કહે છે ક્યારેય નહીં. લાંબી લાંબી ગમે તેવી મુસાફરી હોય, ગમે તેવી મુસાફરી હોય, આપણે આગળ વર્ણન થોડું કરશું. પણ નાની મુસાફરી હોય, સ્વામી ત્યાં પોદરાથી કંઈક નડિયાદ જતા હતા અને 10-12 કિલોમીટરનો જ પોરડાથી નડિયાદ જતા હતા, 10-12 કિલોમીટરનો જ જર્ની છે. પણ ડીસી સામે થી કે 10-12 કિલોમીટર હવે ગાડીમાં તો 10-15 મિનિટ જેવું થાય, કેમ લાંબી વાત છે. એટલે એમણે પત્રો ના આપ્યા. સ્વામી આપણને ખબર પડી ગઈ પત્રો નથી આવ્યા, ગાડી ઊભી રખાવી અને ડીસી સામે બોલાવે કે પત્રો ક્યાં ગયા મારા. 10-15 મિનિટ માટે સ્વામી આપા જરાય ચૂકતા નથી. રાતોની રાત તો સ્વામીશ્રીએ, આ તો ગાડીની મુસાફરી થઈ, પ્લેનની મુસાફરીમાં સ્વામી આવું જ કરે છે. 73ની 77ની સાલમાં બાપા લંડનથી નૈરોબી જતા હતા, એ વખતે બ્રિટિશ એરવેઝની જમ્બો જેટ એરપ્લેન ફ્લાઇટ હતી. આખા દિવસ સાંજનો પ્લેન હતો, લગભગ 8:45 પ્લેન ઉપડે છે. આખા દિવસનું જે પરિશ્રમ, મુંબઈનો છેલ્લો દિવસ હોય, બધા હરિભક્તો મળો આવતા છે, અમુક કામ તો છેલ્લે જ શું છે, એટલે છેલ્લે છેલ્લે સુધી બધા જ હરિભક્તોને આમ સંતોષ આપતા આપતા બાપા ટ્રેનમાં બેસે છે. 8:45 ગયા છે, બધા થાકી ગયા છે. સંતો વિનંતી કરે છે, બાપા તમે આરામ કરો તો અમને પણ આરામ મળે. સંત બાપાની વિનંતી કરે, તમે આરામ કરો. સ્વામી કે 4-5 દિવસથી ક્યાં પત્રોમાં સહિત થઈ છે, હરિભક્તના છેલ્લા દિવસોમાં કામ અટપના હોય, બાપા પરદેશ જવાનું હોય, સ્થાનિક મંદિરના હોય, દેશમાંથી પણ કેટલાક મંદિરના જોતા મંદિરના કોઠારી વ્યવસ્થાપક સંતો આવ્યા હોય કે 4-5 દિવસથી ક્યાં પત્રમાં સહી જ કરી છે. બાપાએ પત્ર લેખન કરતાં માથું ઊંચું કર્યું નથી, પ્લેનમાં રાત્રે 1 વાગ્યા સુધી બાપાએ પત્ર વાંચન કર્યું. પ્લેનમાં આપ લાગે પ્લેનમાં તો બહુ આનંદ કરવાનો હોય, માલવાનું હોય, આમ સરસ મજાની સીટ હોય ને, અને બધું ખાવા પીવાનું હોય ને, પેલું સાંભળવાનું હોય ને, બધું મેગેઝિન વાંચો નહીં, બાપા જ કરતા હોય. આવો જ પ્રસંગ ત્યાં 90 સાલમાં બન્યો. સાંઈ બાપા લંડનથી ન્યુયોર્ક ગયા, બપોરે 1:40 વાગે પ્લેનમાં બેઠા, રાત્રે 9 વાગે ભારતના લંડનના ટાઈમ પ્રમાણે ત્યાં ન્યુયોર્ક પહોંચ્યા. ન્યુયોર્ક પહોંચ્યા અને તરત બાપા ત્યાં મંદિરે પહોંચ્યા ફ્લશિંગ. ત્યાં આપણે બાપાનો જે ઉતારો છે એનું એક ઉપનામ છે વ્હાઇટ હાઉસ, આ બહારથી સફેદ કલર છે, બધા સંતોએ વ્હાઇટ હાઉસ નામ પાડ્યું છે. બાપા ત્યાં વ્હાઇટ હાઉસમાં પહોંચ્યા અને ભોજન બાદ આસને બિરાજ્યા. ત્યાં ખબર પડી કે સુરતના આપણે ખરી ભક્ત પીએલ પટેલ, એનો ભાણો એ આવતીકાલે મુંબઈ જવાનો છે. અને બાપાને ખબર પડી, તરત પેન અને પેડ મંગાવ્યું, પત્ર લખવાનું શરૂ કરી નાખ્યું. લંડનના ટાઈમ પ્રમાણે બાપા જ્યાંથી નીકળ્યા હતા ત્યાંના ટાઈમ પ્રમાણે રાત્રે 1 વાગી ગયો, છતાં પણ બાપાએ પત્ર લખવાનું ચાલુ રાખ્યું. કાલે પેલો મુંબઈ જાય છે, હરિભક્તને તરત જવાબ મળી જાય ને. જે પત્રની રાહ જોતા હોય ને એને ખબર પડે કે ઇંતજારી શું વસ્તુ છે એમ. વેઇટિંગ જે થાય ને એ બહુ ભારે હોય છે. સ્વામીને ખબર છે કે કેવા આશ્રયથી આને આ પત્ર લખ્યો છે અને કેવી મૂંઝવણ છે, એનામાં કેવી એક સમસ્યા ઊભી થઈ છે જીવનમાં. એ રાહ જો થોડું બપોર સુધી રોકાવ, મારે થોડું કામ પર તમને એક પાર્સલ મોકલું છે. અવશ્ય અચૂકપણે એને સંબેત્રો આપ્યું જ હોય. અમૃતદર્શન સ્વામી સાક્ષી છે ના, 84 સાલમાં જ્યારે બાપા સાથે ત્યાં સેવામાં હતા, બાપા અમેરિકા હતા, ખબર પડી કે હરિભક્ત ભારત જાય છે, ચાલુ સભામાં 24 મિનિટમાં 25 પત્ર જવાબ આપી દીધા. 24 મિનિટમાં 25 પત્ર જવાબ. હું પત્રના બધા પ્રકાર જુદા હોય ને, હા ના જ પાડવાની હોય કે દુકાન લેવું કે નવું કે લે, નામ શું પાડવાનું કે યોગી સ્વીટ માર્ક, ચાલ અમુક એવા પ્રશ્ન હોય ને, એવા પ્રશ્ન બાપાએ 24 મિનિટમાં 25 પત્ર પોતે ત્યાં સમાધાન આપી દીધું. મિનિટને મિનિટનો ઉપયોગ સ્વામીજી પોતે કરતા હોય છે, જરાય પણ એમાં 1 સેકન્ડ પણ જવા દેતા નથી. બાપાના તો એક બહુ જ એક એમની જે ચીવટ છે એ પત્રો દ્વારા આપણે ખરેખર બહાર આવે છે. 1 સેકન્ડની પણ બાપા 84 સાલમાં ત્યાં પ્લેનમાં જતા, લંડનથી મુંબઈથી લંડન જતા હતા, અને પ્લેનમાં આખું પ્લેન અંધારું થઈ ગયું હતું, બધું બારી બંધ કરી નાખી હતી. સાંઈ બાપા ઊભા થયા લઘુશંકા કરવા માટે. બાપા ત્યાં લઘુશંકા કરવા માટે જાય ને, સેવકો સંતો બધા એમના માટે પથારી કરતા નીચે જમીન ઉપર, તો બાપા પછી આરામ કરે. બાપા ઊભા થયા લઘુશંકા કરવા માટે જાય છે, ખબર પડી કે બાથરૂમમાં કોઈક છે, બાથરૂમ એન્ગેજ છે જી. બાપા ઊભા ઊભા બાજુમાં જે વચ્ચે આઈલમાં છે, આ બીજું 2 સીટ હોય, પછી 3 સીટ હોય ને પછી 2 સીટ હોય, આ 2 અને 3ની વચ્ચે બાપા ઊભા ઊભા બારીનો જે કાચ છે સેજ ખુલે છે, આમ સરસ મજાનો સૂર્યનો પ્રકાશ આવે છે, બાપા આમ કરી અને પત્ર વાંચી લીધા. 2-3 મિનિટ ખાલી બાથરૂમ માટે રાહ જોતા હોય છે જી, પેલો બહાર નીકળે પછી તરત બાથરૂમ જઈને સુવા જ જવાનું છે, પણ એ 2 મિનિટ જે બાથરૂમની રાહ જોવાની છે એ 2 મિનિટમાં પણ ઊભા ઊભા આછા પ્રકાશમાં બાપાએ 2-3 પત્ર વાંચી નાખ્યા. હવે આવા બધા પ્રસંગો, પેલા બાપા મુંબઈ હતા અને ના સેલવાસથી મુંબઈ જતા હતા, જવાની એમ નીકળી જ ગયા હતા, પાક પેલીથી ઠાકોરને દર્શન કરવા જતા હતા, એ વખતે હરિભક્ત પત્ર આપી ગયા. અને પત્ર એવો હતો કે અમે તાત્કાલિક જ ઉત્તર જોતો, દરેક આપણા કામ આપણા માટે તો અર્જન્ટ જ હોય, આપણા માટે દરેક કામ આપણા માટે એકદમ અર્જન્ટ ઇમ્પોર્ટન્ટ જ હોય છે. એટલે પેલો હરિભક્ત તો બાપાના પત્ર આપી ગયા, બાપા દર્શન કરવા જતા, ઠાકોરને દર્શન કરી ગાડીમાં બેઠા, 1 પગ બહાર 1 પગ અંદર બાપાએ પત્ર વાંચ્યો. ત્યાં ને ત્યાં જ ઘૂંટણ ઉપર જ ત્યાં બાપાએ ઘૂંટણનો ટેકો લઈ અને પત્ર જવાબ આપીને હાથો હાથ આપી દીધું, ગયેલા લઈ જતો. હવે આમાં જે આપણો પ્રસંગ, પેલો જે પ્લેનમાં બાપાએ પત્ર વાંચ્યો અને જવાબ આપ્યો, હવે એ હરિભક્તને જવાબ મળ્યો એને ક્યાંથી ખબર પડે કે બાપાએ મારો પત્ર આવા સંજોગમાં વાંચ્યો છે? એને તો ખબર જ નહીં બાપાને કે બાપા દેશમાં બેઠા બેઠા પત્ર વાંચ્યો છે. આવા સંજોગ આપણે તો ક્યારેક આવા હાજર હોય છે ત્યારે આપણે ખબર, બાકી તો અંદર રૂમમાં તો બાપા તો કઈ વાતોમાં ને કેવા બધા મિટિંગોમાં ને કેવા પ્રશ્નોમાં ત્યારે આપણે જવાબ લખતા હોય છે, કેવા કેવા સંજોગોમાં એ તો આપણે ક્યારેય ખબર પડે. જે માણસ હાથમાં પત્ર આવતો હોય છે એને બહુ ખબર નથી પડતી, પણ સાંઈ બાપાની એક આ હૃદયની ભાવના છે. આના સંદર્ભમાં રવિનાથ ટાગોરે બહુ સુંદર એક કાવ્યાત્મક નાનો એક ફકરો લખ્યો છે. પત્રની જે શબ્દચિત્ર એ પોતે લખે છે કે જે પત્રનો જે વ્યવહાર છે એ બહુ જ અપૂર્ણ વ્યવહાર છે. સમજાવે છે કેમ, રવિન્દ્રનાથ ટાગોર પોતે લખે છે કે પત્ર એ અમુક અંશે અપૂર્ણ માધ્યમ છે, કારણ કે એ તો ફક્ત કાગળ ઉપર લખાયેલો શબ્દો જ શબ્દનો વાહક જ છે. શબ્દમાં રહેલી લાગણીની ભીનાશ અને તપશ્ચર્યાને દર્શાવવામાં તો એ હંમેશા નિરુત્તર જ રહે છે. પત્ર લખતામાં જે તપશ્ચર્યા કરવી પડે છે લખનારને એ પત્ર નથી કહેતું, પત્ર ખાલી અક્ષર જ કહે છે. હૈયું વલોવીને, ઉજાગરા વેઠીને, આંખમાં આશ્રુઓ સાથે લખાયેલા પત્ર પાછળ રહેલી આ તપશ્ચર્યાની બીજે દિવસે સજી ધજીને ટેબલ ઉપર બેસીને નિરાંતે ચા ગટગટાવતા આ પત્રના વાંચનારને શું ખબર હોય? આપને શું ખબર કે સ્વામી કેવા સંજોગોમાં અમારે પત્ર લખે, કેટલી બધી ભીડોની વચ્ચે, કેટલી બધી બધી મિટિંગો અને મુલાકાતોની વચ્ચે મારા પત્ર માટે સ્વામી બાપાએ સમય કાઢ્યો. કેટલાક જૂના સંતો બધી સ્મૃતિ કરતા હોય છે કે કેવા સંજોગોમાં સ્વામી બાપાએ પત્ર વાંચન કર્યું છે, પત્ર લેખન કર્યું છે. આપણે લાગે કે સ્વામી બાપા મૂળમાં બેઠા બેઠા પત્ર લેખન કરતા હશે, પણ બાપાએ નગરયાત્રામાં પણ બેઠા બેઠા પત્ર વાંચન કરતા હોય છે. 70ના દાયકામાં બાપા જ્યારે જે જે ગામમાં જાય નગરયાત્રા ફિક્સ, ભર બપોરે ઉનાળાના તાપમાં નગરયાત્રા નીકળે. ગરમીના દિવસો હોય, ધૂળિયો રસ્તો હોય, ઉબડખાબડ રસ્તો હોય, ચારે બાજુ ધૂળ ઉડતી હોય અને આજુબાજુ પેલા બેન્ડ વાજા વાગતા હોય, પેલા નાચતા હોય ને ધૂળ ઉડતી હોય અને આમ ડગમગા ડોલમ ડોલમ આખી પેલી નગરયાત્રા નીકળતી હોય, અને 2-3 કલાક બાપા ધૂળ ખાતા ખાતા તાપ સહન કરતા કરતા આખા ગામમાં ફરે, એવા સંજોગોમાં પણ બાપા પત્ર લેખન કરતા સંતોએ જોયા છે. નગરયાત્રામાં જૂના સમાજ એવી વાત કરે છે કે બાપા જ્યારે ગાદી ઉપર આવ્યા તરત સવારે દાંતન જે કરતા બહાર, એ વખતે દાંતન કરતા કરતા ડૉક્ટર સ્વામી બાજુમાં હોય, બાપા ડૉક્ટર સ્વામી પત્ર વાંચતા હોય કે બાપા આ હરિભક્તના પત્ર આવ્યો છે ને આ જવાબ માંગે છે, દાંતન કરતા કરતા બાપા જવાબ આપતો હોય છે. જૂના સંતો સ્મૃતિ કરે છે, ડૉક્ટર સ્વામી પત્ર વાંચીને બાપા દાંતન કરતા કરતા જવાબ આપે. આવા સંજોગમાં બાપાએ પત્ર આપ્યા છે. વસમાને સ્વામીશ્રીને 102 ડિગ્રી તાવ આવ્યો, 102 પાછો ઉનાળાનો સમય, એકાદશ નિજળ ઉપવાસ, એવામાં સ્વામીશ્રી 120 પધરામણી કરી. બાપાને હંમેશા આવું ભેગું થતું હોય છે, એક તો ગરમી એમાં પણ પછી તાવ, એમાં પછી પધરામણી અને પાછો એમાં ઉપવાસ, આ 3-4 વસ્તુ બધી ભેગી થાય. બાપા 120 પધરામણી કરી બાપા પછી પાછું ઉતારે આવે છે. ભર તાપમાં અને ભર તાવમાં સ્વામીશ્રી પત્ર લખવા માટે બેસે. સંતે વિનંતી કરે, સ્વામી ઉનાળાનો દિવસ છે, તમે તાવ આવ્યો છે, ઉપવાસ છે, સુઈ જાઓ થોડું. બાપા કે એકાદશી આરંભ હોય, બાપાએ પછી ત્યાં બેઠા બેઠા આખી બપોર ત્યાં પત્ર લેખન સ્વામીશ્રીએ કર્યું. સ્વામીશ્રીને પેઢાની થોડીક તકલીફ પડતી હતી, પેઢામાં ગમ્સ એકદમ વીક થઈ ગયા હતા, એટલે ચોખ્ઠું બરાબર આમ સેટ નહોતું થતું પેઢામાં જ. એટલે બાપા મુંબઈ એક વખત હતા, એમાં રોજનો કાર્યક્રમ થઈ ગયો, દાદરથી દાંતન દવાખાને પોતે જવું પડતું. એમાં એકવાર બાપા ગાડીમાં બેસતા હતા, એ વખતે જ ખરી ભક્ત ગાડીમાં બેઠા બેઠા બેસતા બેસતા બાપાને એક પત્ર આપી દીધો. બાપા ત્યાં મંદિરેથી ત્યાં દવાખાને જતા હોય છે, એ વખતે પેડ નહોતું, બાપાનું જે લેટર પેડ હોય એ નહોતું. બાજુમાં પાછળ પીટી સ્વામી હતા, એમને કીધું તમારું ડાયરીને એક મને કાગળ ફાડી આપો. એ ફાટેલા કાગળ પાના આપો પણ સ્વામી બાઈ પત્ર લખી બાપા જ્યારે પાછા આવ્યા હરિભક્ત હાથો હાથ જવાબ આપી દીધું, લ્યો તમારો પત્ર ને જવાબ. આવી રીતે સ્વામી બાઈએ ચાલુ ગાડીમાં પણ એક સામાન્ય પાનીઓ પર બાપાએ જવાબ ત્યાં લખી આપ્યો. સ્વામી બાપા સૌરાષ્ટ્રમાં હોય અને ત્યાં તો બધી નગરયાત્રા તો કેવી હોય, કારણ કે રસ્તા જેવા બધા સર્વોપરી, ગમે તે મર્સિડીઝ હોય ને તો પણ આપણે એવું લાગે ટ્રેક્ટરમાં જ આપણે બેઠા છે, ટ્રેક્ટરમાં બેઠા હોય તો કેવું લાગે પછી. તો બાપા એવા સંજોગોમાં, એવી સ્થિતિમાં, એવી ગતિમાં પણ જ્યારે આપણે આપણી આંખ ક્યારેય સ્થિર ના થાય, આ સારા ટાઈપ અક્ષર તો પણ આપણે આમ આંખ આમ વાંચી ના શકીએ, તો ગરબડે અક્ષર હોય હરિભક્તોના, અમુક તો સાવ આમ એક તો અક્ષર વાંચવા ઉકેલવા ભારે પડે અને પછી શું કહેવા માંગે છે ઉકેલવા ભારું પડે, પેલા અક્ષર તો કદાચ વંચાઈ જાય વાંચે તો જાય પણ બીજી આ શું કહેવા માંગે છે, ક્યાંથી પ્રશ્ન પૂછે, લાંબી લાંબી પૂર્વભૂમિકા કે પછી કંઈક બીજો સ્તુતિ ભાગ કરી ના કહો, તમે તો આમ છો ને તમે આમ છો, પણ તારે પ્રશ્ન શું છે એ જ મુકારમાં ખોવાયેલો હોય. એમાં આવા સંજોગોમાં બાપા પત્ર પણ વાંચી શકતા હોય છે અને સચોટ પોતે ઉપર ઉત્તર આપી શકતા હોય છે. ક્યારેક ચાલતા ચાલતા સ્વામી શ્રી ગોંડલ માતા અને સ્મૃતિ મંદિરે જતા હતા એ વખતે ચાલતા ચાલતા ખરી ફક્ત પત્ર આપી ગયા. બાપા ચાલતા ચાલતા પત્ર વાંચ્યો, એ વાંચ્યો તો કેટલી ઠેસ વાગે એવું કંઈક આવે શું ખબર પડે, પણ સાંઈ બાપાએ પત્ર વાંચીને આમ કંઈક એવી જગ્યાએ આવી ગઈ ને ઉભા રહ્યા ને ત્યાં જ આમ જો બે ટક લાગેલા પડ્યા હોય તો કંઈક બાપાને વાગી જાત. એ જ વખતે સાંઈ બાપાએ પત્ર વાંચ્યું, હરિભક્તો બાજુમાં હતા અને જવાબ આપી દીધો કે આવી રીતે તમે જવાબ તમે પેલા ભાઈને લખી આપ, પેલા કોઈ બહેનનો પ્રશ્ન હશે આવી તમે જવાબ લખી આપજો. પેલા હરિભક્તના જીવનમાં ઠેસ ના વાગે એના માટે સ્વામીજી જ્યારે એના માટે ચિંતિત હતા, પોતાને ઠેસ વાગે એના માટે ચિંતિત પોતે નહોતા. ચાલતા ચાલતા પણ પોતે પત્ર લખી શક્યા. સ્વામીજીને દાંતની તકલીફ હજી રહેતી હતી, દાંતનું જે મૂળ હતું આપણને કંઈ દાઢ હશે એ હજી રહી ગયું હતું, એટલે એના માટે સાંઈ બાપાને એક્સરે કરવા માટે જવું નહોતું. આપણા દીક્ષિતભાઈની ડૉક્ટર દીક્ષિતભાઈની લેબોરેટરી હતી, સ્વામીજી ત્યાં દાંતનો એક્સરે પાડવા માટે જવાના હતા. બાપા લેબોરેટરીમાં પહોંચ્યા, ખબર કે સાહેબ કંઈક હજી તૈયારીમાં છે. એ પૂર્વ તૈયારીની જે ક્ષણોમાં પણ સાંઈ બાપાએ પત્ર લેખન પત્ર વાંચન ચાલુ રાખ્યું. પછી તો કહેણ આવી ગયું કે સ્વામી હવે તમે પધારો, બધું તૈયાર થઈ ગયું છે. પણ બાપા ઊભા થયા જ્યાંથી રાહ જોતા હતા તો બે ત્રણ પાંચ જે ડગલા ભેરો હશે એમાં પણ પત્ર વાંચતા વાંચતા ત્યાં બેઠા. સામે પેલું એક્સરે લેવાય છે તો પણ હાથમાં પત્ર અને મોઢાનો એક્સરે લેવાઈ ગયો, ચાર પાંચ એક્સરે લેવાતા એ વચગાળામાં પણ પેલું સેટિંગ કરે પ્લેટ નહીં બદલે એટલામાં બાબા પત્ર વાંચન ચાલુ જ રાખ્યું. આવા સમજી જ્યારે પોતાની તકલીફ આવી હોય આપણે ત્યારે બીજું કંઈ સૂજે જ નહીં, પણ પોતાની દેહની તકલીફ કરતાં હરિભક્તને કંઈક રહેવાની તકલીફ એમના માટે વધારે મહત્વની હતી. સ્વામી શ્રી વિદ્યાનગરમાં હતા અને ત્રણ દિવસનો તાવ હતો, તાવમાં ઝાડા ઉલટી બધું જ એક સાથે ચાલે, એકદમ અશક્તિ આવી ગઈ. અશક્તિમાં પણ પછી ખાવાની જ્યારે રૂચિ નહીં, એકવાર ત્યાં થાળ આવ્યો અને સ્વામી બાપાએ એકદમ સામું જોઈ રહ્યા થાળને, પણ જ્યારે રૂચિ ના આવે એટલે આમ એકદમ થોડોક એને ઠેલો મારી અને દૂર ખસેડી દો થાળને. સંતે કીધું સ્વામી થોડુંક તો જમશો ને શક્તિ ક્યાંથી આવશે. સ્વામી કે સંતને કે ચમત્કાર કરો તો જમાય, તમે સંત કંઈ ચમત્કાર કરો તો જમાય, બાકી તો હજી સરખું થયું નથી, મોઢું ના પાડે છે. સ્વામી કહે છે કે મોઢું ના પાડે છે. એટલે સ્વામી બાપાએ જાતે જ થાળીને આમ હડસલો મારી અને પેડ લીધો. સ્વામી બાપાએ ત્યાંને ત્યાં ભોજનના આસન ઉપર જ પત્ર લેખન કેટલાય કાગળ ત્યાં સમાધાન આપી દીધું. હવે જે માણસને મોઢું ના પાડે છે જમવા માટે, કારણ કે તાવ છે અશક્તિ છે, હાથમાં નથી પડતો જમવા માટે અશક્તિ છે, તો પછી પત્ર લેખનમાં અશક્તિ નથી નડતી કે ના? હરિભક્તો છે ને, હરિભક્તોના પ્રશ્ન જવાબના જવાબ માટે ત્યાં અશક્તિ એમની ત્યાં નડતી નથી, કારણ કે હરિભક્તોમાં એમની આસક્તિ છે. સ્વામી બાપા ત્યાં દેવગઢ બારિયામાં હતા અને ત્યાં ગોરધનભાઈના ઘરે બાપા ત્યાં રાત્રે ભોજન કરી રહ્યા હતા. સ્વામી બાપાએ જમી લીધું, સંતો સેવકો હજી જમવાના બાકી હતા, એટલે એટલી વારમાં પણ સ્વામી બાપાએ પત્ર લેખન શરૂ કર્યું. એવામાં જ લાઈટ ગઈ. લાઈટ ગઈ હોય તો કદાચ જમતા તો ફાવે, કારણ કે પ્રેક્ટિસ હોય છે આપણે, આપણો હાથ હંમેશા મોઢામાં જ જાય, બીજાના મોઢામાં ના જાય, એટલે જમી તો કદાચ શકાય અંધારામાં, પણ પત્ર વાંચી શકાય. સાંઈ બાપાની બાજુમાં એક મીણબત્તીના અજવાળામાં બાપાએ પત્ર લેખન અને વાંચન ચાલુ રાખ્યું. મીણબત્તીનું જે જ્યોત હોય છે ને હંમેશા ફરકતી રહે, કંપિત જ્યોત હોય છે નહીં, એવામાં તો કેમ ફાવે લખવાનું, એના બધા પડછા જોજા જાતને પડતા હોય, તો છતાં પણ એમાં પણ બાપાએ એવા અજવાળામાં પણ બાપાએ ત્યાં પત્ર લેખન ચાલુ રાખ્યું. બેંગ્લોરમાં બાપા સ્ટેશન ઉપર હતા અને નાનકડી ઝાંખી એક ટોર્ચના અજવાળે સ્વામીશ્રી પ્લેટફોર્મના એક બાંકડા ઉપર બેઠા બેઠા પત્ર લેખન કર્યું છે. આવા તો નાના સૂક્ષ્મ દર્શન બાપાને કેટલાય સંતોએ કર્યા છે, પણ જેમ આ બેટરીના અજવાળે બાપા પત્ર લેખન કરતા હોય એ એમની જે જળહળતી જે ભક્તો માટેની જે પ્રીતિ છે એનું જ એક દ્યોતક છે. સ્વામી બાપાના આ પત્ર વ્યવહારનું એક બહુ જ આગવું પાસું છે, એટલે પત્રો દ્વારા પણ સ્વામીશ્રી આપણા ઘરમાં આપણા હૃદયમાં પોતે પહોંચી જતા હોય છે અને હાજર રહેતા હોય છે, કારણ કે પોતે સ્વજન છે. સ્વજન હોય એટલે કે આપણા પોતાના કોઈક સંબંધી આવા હોય એ આવી રીતે હાજર તો રહે, પણ કદાચ હાજર ના હોય, ઘણા વખતથી હાજર નહીં રહી શક્યા હોય, છતાં પણ ક્યારેય ભૂલતા નથી હોતા. પોતાના છે ને સ્વજન, એકવાર જે આપણું પોતાનું સ્વ મનાયું હોય એ ક્યારે ભૂલાય? આપણા માટે જે સૌથી અંગત વસ્તુ શું છે, દાખલા તરીકે આપણું નામ. આપણું નામ ક્યારે આપણે ભૂલી શકીએ છીએ? ક્યારેય પણ. ગમે તેલ આપણે થાકી ગયા હોય, ગમે તેલ બીમાર હોય, ગમે તેમ અડધી ઊંઘમાંથી મને ઉઠાડે ને અડધી રાત્રે એમ, તો હું જગ્યા તમે નામ શું, એક મિનિટ, એવું થાય છે ક્યારેય? એ તો સહજ છે આપણા માટે. તો આપણે જ્યારે ખબર નથી પડી આપણી, આપણે આમ અજાણ્યમાં પણ જ્યારે આપણું નામ પાડ્યું ત્યાં નાનપણથી આપણા માટે એક દ્રઢ થતું આવ્યું છે, એટલે આપણા માટે ક્યારેય ભૂલી શકે એવા સંજોગ ઉપસ્થિત થતા નથી. હંમેશા આપણા માટે એમ હોટ ઉપર જ હોય છે, એમ આપણું નામ છે, આપણું ગામ છે, આપણું ઠામ છે, અથવા તો બીજી પણ કાળિક વસ્તુ, દાખલા તરીકે આપણી બર્થ ડેટ, એ ક્યારે આપણે ભૂલીએ? હા, ઓ જતી રહી, એવું એને અઠવાડિયા પહેલાં આપણે રાહ જોતા હોય, બધાને યાદ કરાવે જોજે આવે છે. આપણી વેડિંગ એનિવર્સરી છે, અથવા તો ઇવન કે આપણે ઘરમાં ક્યારે પ્રવેશ, આ ઘર આપણે ક્યારે લીધું, મેં દુકાન ક્યારે લીધી, અથવા નોકરી મેં ક્યારે શરૂ કરી, આવા સંજોગો, આવા પ્રસંગો બનાવવાની તારીખ આપણી યાદ હોય છે. અને આપણે પોતાનો દેહ, દેહ તો ક્યારે ભૂલાય છે? ત્રણેય અવસ્થામાં એ તો આપણને સતત એનું અનુસંધાન રહે છે, કારણ કે પોતાનું છે. જે પોતાનું મનાયું હોય એ ક્યારેય ભૂલાતું નથી. તો સ્વામી શ્રી હરિભગવાન કેમ ભૂલી શકે? પોતાના મનાયા છે. સ્વામી બાપા ક્યારેય ભૂલતા નથી, વર્ષો વીતી ગયા હોય તો પણ. એના કેટલાક પ્રસંગ આપણે જોઈએ, પોતાના મનાવે ને તો ના ભૂલાય. તો સ્વામીશ્રી પણ હરિભક્ત નથી ભૂલી શકતા, વર્ષો વીતી ગયા હોય તો પણ. સ્વામીશ્રી ગરાડ નજીક એક કુંભણ ગામમાં હતા. આજની તારીખે પણ ત્યાં કોઈ જ સત્સંગી નથી. શાસ્ત્રી મારનો ઉલ્લેખ મળે છે કે ઘણા વખત પહેલા એક ભગત સાથે એક મહાદેવના મંદિરમાં ત્યાં 6 દિવસ રોકાયા હતા. શાસ્ત્રીમાં વખતનો એક ઉલ્લેખ મળે છે, પણ ત્યાર પછી બીજા કોઈ ગયા હોય, સંતો ગયા હોય ત્યાં કોઈ સત્સંગે, એવું પણ નહીં. સ્વામીશ્રી 73 સાલમાં ત્યાં પધાર્યા હતા. ત્યાંથી 5 વાગે નીકળીને બાજુના ગામમાં કંઈ જવાના હતા. બાજુના ગામમાં જમવાનું હતું, ત્યાં પણ કંઈ નગર યાત્રા નથી, સભા નથી, કશું જ નહોતું. ત્યાં જમીન તરત ત્રીજા ગામે જવાના હતા. આવું આપણને એકદમ ટાઈટ કાર્યક્રમ હતો. એવામાં સ્વામી બાપા સાથે દેવચંદ સ્વામી હતા. હવે આ ગામમાં જવાનું હતું એટલે એમનું ઉતાવળ હતી રસોઈ કરવાની. બાપા અંધારું પણ થઈ ગયું હતું અને બાપા ગાડી સાથે હતા બધા. સ્વામીશ્રી ગાડી રસ્તામાં ચાલે છે અને એકદમ બાપાએ ગાડી ઊભી રાખી, અને સ્વામી બાપાએ એકદમ બૂમ પાડી કે એ મૂળજી. બાપાએ બૂમ પાડી એટલે બાપલો એક જે ભાઈ હતા વૃદ્ધભાઈ, એકદમ આજુબાજુ કે મને કોણ યાદ કરે છે આવા સંજોગ આવા સમયે. બાપાએ એને જોશથી ફરી બૂમ પાડી અને કે અહીંયા આવું, કે તું ક્યાં છે અત્યારે, કે તું અહીં ક્યાંથી. એ વખતે મૂળજીને યાદ આવ્યું કે આ પ્રમુખ સ્વામી નારંદા. એ કે હો નારાયણ સ્વામી તમે. અને બેની પછી ગોઠડી ચાલી અને વર્ષો જૂની એ લોકોએ સ્મૃતિ ચાલુ કરી. સ્વામી બાપાએ જૂની વાત કાઢી, બાપે કે 22 વર્ષ પહેલા સારંગપુરમાં 1 વર્ષ માટે આ ગૌશાળાને ગૌશાળાની પદે સેવા કરતો હતો. 22 વર્ષ પહેલા ફક્ત 1 વર્ષ માટે આ ભાઈ સેવા કરી હતી, ગાયોને ચરવા માટે લઈ જતો હતો, એ સ્વામીને યાદ હતું 22 વર્ષ પછી. પેલો મૂળજી તો એકદમ ગાનનો ગેલો થઈ ગયો, ધૂળમાં જ પોતે દનત કરવા લાગ્યો. પછી આ ભરવાડ હશે એવું લાગે છે, બાજુમાં છે ને કંઈક ગાય કંઈક હશે, તાત્કાલિક ત્યાં દોઈ અને બાપાને ગ્લાસમાં પાણી દૂધ ધર્યું. બાપાને આમ સામાન્ય રીતે દૂધ નથી ભાવતું, છતાં પણ બાપાએ ત્યાં ગાડી ઠાકોરજીને ધરાવી અને ભાવના નિકાર કરી આખો ગ્લાસ બાપા પોતે પી ગયા. 22 વર્ષ પહેલાંની સ્મૃતિ બાપાએ ત્યાજી કરી અને ભાવના એની અંગીકાર કરી. પછી એવું બોલતા ગયા કે શાસ્ત્રીમાં તે સેવા કરી છે માટે તારું કલ્યાણ થઈ ગયું. 22 વર્ષ પહેલાંની સ્મૃતિ. એના પછી એક 35 વર્ષ પહેલાંની સ્મૃતિ આવે છે. સ્વામી બાપા ગરડામાં જતા અને એક નવી સ્કૂલની પ્રયોગશાળા પોતે ઉદઘાટન માટે પ્રસંગે ત્યાં ગયા હતા. ઉદઘાટન પૂરું થઈ ગયું પછી બાજુમાં જ એક હીરાવાળીની કોઈક ધામેલિયા નામની એક હરિભક્તો હતા, એ લોકોની હીરાની ઓફિસ કંઈક કરી હતી લોકોએ, તો ત્યાં ઓફિસનું ઉદઘાટનમાં ત્યાં વધાર્યા. સામાન્યપણે બાપા ત્યાં વધારે એટલે ગીર્દી તો થાય જ, એટલે ગીર્દીમાં ને ગીર્દીમાં કોઈક પૂછ્યું કે આ ગીર્દી શેની છે, કંઈક આમ લાભ થવાનું આપણે પણ ભેગા આમ ભળી જાય એમ. ભારતમાં એક સામાન્ય એક જિજ્ઞાસા વૃત્તિ હોય છે, ગીર્દી થઈ નથી ને માણસો ભેગા વધારે જામતા જ જાય છે. અને ભારતના કૂતરાને પણ એટલી જ કૂતરતા હોય છે, એ પેલા પગમાંથી વચ્ચે થઈને પણ ડોક્યું કરી આવે કે શું થયું, એક્સિડન્ટ થયું, કોને ઝઘડા ઝઘડી થઈ, આપણે ટાપસી પૂરી આવે કંઈ. એટલે આ ગીરદી થઈ ગઈ એટલે બધા ભેગા થયા કે આ શું છે શું છે શું છે. એમાં એક ભાઈએ પૂછ્યું કે આ કોણ આવ્યું, શેની ગીરદી છે? કોઈક બોલ્યું કે પ્રમુખ સ્વામી આવ્યા છે. આ પ્રમુખ સ્વામી નામ સાંભળ્યું એટલે એક વૃદ્ધ માણસ એકદમ આનંદ થઈ ગયો, પ્રમુખ સ્વામી કે નારંદા. અને એ વિનતો વિનતો માણસ છેક ઓફિસમાં પહોંચી ગયો અને બાપાની હાજર આગળ હાજર થઈ ગયો. બાપાએ એને ઓળખી કાઢ્યો કે અરે લવા તું અહીંયા ક્યાંથી, કે તું શું કરે છે આજકાલ, મંદિરમાં કેમ દેખાતો નથી, તારે ટેકરો તો ક્યારેક ચડવો જોઈએ કે નહીં. બાપાએ 35-40 વર્ષ પહેલાંની સ્મૃતિ કરાવી, પણ લવો એકદમ ગડગડો થઈ ગયો કે નારાયણદા ત્યારે તમે કેટલા નાના હતા, આપણે મંદિરમાં ચણતન માટે સાથે સેવા કરતા, અત્યારે તમે કેટલા મોટા થઈ ગયા છો. પછી પોતે બોલે છે કે જુગ વીતી ગયા એટલે કે યુગો વીતી ગયા, પછી કેદી આપણે મળ્યા નથી, છતાં પણ તમે મને ઓળખી કાઢ્યો, મને ભૂલ્યા નહીં. 35-40 વર્ષ પહેલાં ગઢડાના બાંધકામમાં એક સામાન્ય મજૂર સાથે બાપા સેવા કરતા હતા, એને બાપાને યાદ હતું કે લવા તું ક્યાંથી, મંદિરે આવવું જોઈએ કે નહીં, કેમ દેખાતો નથી. વચ્ચે ક્યારે મળ્યા નથી પાછા, છતાં પણ એ સ્મૃતિ એમના માટે તાજી છે. સ્વામી બાપા 2002 સાલમાં બોટાસનમાં હતા અને સભા પછી બાપા ઉતારે જઈ રહ્યા હતા અને રસોડાની બાજુમાં જ આગળ જ એક હરિભક્ત એક વૃદ્ધ હરિભક્ત ઊભા હતા. સ્વામી બાપા ત્યાં સામે ચાલીને ત્યાં ઊભા રહે છે અને બાપા નામથી જ બોલાવે છે કે મંગા કેમ છે તું. મંગાને પણ આશ્ચર્ય થયું કે બાપા મને હજી યાદ રાખ્યો છે. હરિભક્તે બાજુમાં સંતો પછી કે આ કોણ છે મંગો. બાપા કે સામે પેલા સંતોને પછી વાત કરી, પેલા મંગાને પૂછે કે મંગા કેટલા થયા તને, હવે કેટલા કેટલી ઉંમર કેટલી થઈ. પેલા મંગાભાઈ કહે છે કે સ્વામી 60 થઈ ગયા. બાપા કે ઓહો 60 વર્ષ થઈ ગયા. પછી સંતોને કહે છે કે આ મંગો કે 15-20 વર્ષનો હતો ત્યારથી આ મંદિરમાં સેવા કરતા હું જોઉં છું કે આજે 60 વર્ષથી એક ધારી 40-45 વર્ષથી પોતે આ સેવા કરે છે. બાપા 40-45 વર્ષ જૂના એક હરિભક્ત મંદિરમાં સેવા કરતો હોય એને પણ પોતે યાદ રાખે છે, ભૂલી શકતા નથી. સાંઈ બાપા સારંગપુરમાં હતા અને રસ્તામાં બાપા જતા હતા સ્મૃતિ મંદિર તરફ અને એક વૃદ્ધ હરિભક્ત ઉપર બાપાની દ્રષ્ટિ પડી. બાપા ત્યાં તરત જાય છે અને એમની નજીક બોલાવે છે અને બાપા જોશથી જ બોલાવે છે કે વિઠ્ઠલ કેમ છે, સારું છે ને, મંદિર આવે છે કે નહીં. એટલે સંતન થયું કે આ વિઠ્ઠલ કોણ, મોટો VIP છે. બાપા સામેથી એને બોલાવે, બાપાને પૂછે કે બાબા વિઠ્ઠલ કોણ. બાપા કે વિઠ્ઠલ કે આપણા ગામનો કુંભાર, કે આ એનો ભાઈ અને હરી કે ત્રણ જણા એ લોકો અહીંયા સેવા કરતા. હું જ્યારે કોઠારી હતો અહીંયા 40 વર્ષ પહેલાં, ત્યારે રણકોટની જ્યારે પ્રસાદી ઘરે ઘર વેચવાની હોય ત્યારે આ લોકો છોકરાઓ દોડધામ કરતા હતા મારા માટે, ઘરે બધા પ્રસાદી મોકલતા હતા. 40-45 વર્ષની પણ સ્મૃતિ આ ત્રણ બાળકો ત્યારે તો કેવા નાના હશે, છતાં બાપા યાદ રાખ્યું આ વિઠ્ઠલ કુંભાર, એનો ભાઈ ને ત્રીજો હરી, ત્રણેય નામ બાપા સહિત ત્યાં યાદ કરે છે. આ તો 40-45 વર્ષ. એક બીજો પ્રસંગ ત્રણનો બની ગયો. મુંબઈમાં સ્વામી બાપા ત્રીજા માળે હરિભક્તને ત્યાં ભ્રમણ કરતા હતા. ભ્રમણ કરીને પાછા પોતે ઉપર જતા હતા સભાસન કરવા માટે. એમાં લિફ્ટ આગળ વેગ સાગર સ્વામી હરિભક્ત ઊભા રાખ્યા હતા પરિચય કરાવવા માટે. પહેલાં વેગ સાગર સ્વામી બોલી શકે છે, તરત બાપા બોલ્યા કે અરે નરેન્દ્ર તું અહીંયા ક્યાંથી. બાપાએ 50 વર્ષ પહેલાંની એક જૂની સ્મૃતિ કરી કે જ્યારે કરાચીમાં શાસ્ત્રી મારા સાથે પારાયણ માટે જવાનું થયું હતું ત્યારે આ નરેન્દ્ર એ ભેગો આવ્યો હતો. નરેન્દ્રભાઈને આશ્ચર્ય થયું કે બાપા આપણે 50 વર્ષમાં ક્યારે પાછા મળ્યા નથી. એ વખતે હું નાનો બાળક હોય ને મોટો થઈ કેટલો ફેરફાર થયો. ખાલી 2 વર્ષ પછી આપણે કોઈને યુવાનને મળતો હોય ને તો પણ એને હાવભાવ, એને દાઢી મૂછ વળી ગયા હોય, કેમ અવાજ બદલાઈ ગયો, ઓળખાય નહીં. પણ કે 50 વર્ષ પછી પણ મને બાપા યાદ રાખ્યો છે. કરાચીમાં શાસ્ત્રીમાંના વખતનો પોતે જ્યારે પારાયણમાં ગયા હતા ત્યારે ભેગો હતો. બાપા કે બાપા યાદ કર્યું કે કરાચીમાં પારાયણ કરી ત્યારે આવો આ સાથે હતો કે જીવરામજીના દીકરાનો આ દીકરો એની જ ગાડીમાં ફરતા. પછી યાદ ના રહે બાપા કે કેમ ના યાદ ના, એમના માટે આશ્ચર્ય છે ને કે યાદ તો રહેવું જ છે ને કે આ તો શું થોડું ભૂલાય, આપણે કે કેવી રીતે યાદ રહેતું હશે. બાપા કે કેમનું ભૂલાય. બાપા માટે આ બહુ જ એક સહજ છે. આવી રીતે નામ અને ગામ કામ તો યાદ રહે છે પણ ગામ ને ઠામ પણ યાદ રહે છે. બાપાને ખબર છે કે આ વિઠ્ઠલ આ કુંભાર હતો, આ સેવાને કરી. નામ ને કામ યાદ રહે છે એમ ગામને ઠામ પણ યાદ રહે છે. સાંઈ બાપા ગામોનો ગામ બધા યાદ હોય છે, કોનું કોણ ક્યાંનું ગામ છે, આ 6 ગામનો છે, આ 5 ગામનો છે, આ ગામમાં આવ્યો. હમણાં 2002 સાલમાં બાપા સારંગપુર હતા, એમાં બધા દરબારો પધાર્યા સ્વામી આગળ. એમાં ગોહિલવાડના બધા બ્રાહ્મણ દરબાર હતો, ભાવનગર ડિસ્ટ્રિક્ટમાંથી આવ્યા બધા ભાવનગરના સંતો સાથે. અને એ લોકોએ આમંત્રણ આપ્યું કે સ્વામી આપ ખાસ પધારો. ત્યાં જસાપુરા ગામમાં પ્રતિષ્ઠા હતી, એટલે બાપાને આમંત્રણ આપવા માટે આવે કે તમે અમારા ગામમાં પધારો. પછી દરબારે એક પ્રાર્થના કરી કે સ્વામી અમારે એક સંકલ્પ છે કે અમારા ગોહિલવાડમાંથી એક સાધુ થાય તો સારું, અમારા ગોહિલવાડમાંથી એક સાધુ થાય તો સારું. બાપાએ ત્યાંને ત્યાં આખું લિસ્ટ કર્યું કે છે ને કે પેલા અચાડામાંથી આ સ્વામી છે, પેલા ચચાણામાંથી આ સાધુ છે, પછી પેલા જાયવામાંથી આ સાધુ છે, એમ કરીને પોતાના સાધુ ક્યાં ક્યાં કોણ કોણ ક્યાં ગોહિલવાડમાંથી આવે છે એ દરેક ગામનું બાપાએ ત્યાં લિસ્ટ કરાવ્યું. લગભગ 5-7 સંતો ત્યાં નામ બોલી ગયા કે આ દરબાર છે ને પેલા આમ છે ને પેલા પટેલ છે ને. તરત ત્યાં ગામનું પણ બાપા ત્યાં યાદ રહેતા હોય છે. ગામ તો ઠીક પણ તમારું ઘરનું ઠામ એટલે કે તમારું એડ્રેસ પણ આપણને યાદ હોય છે. ક્યારેક ક્યારેક તો જૂના સંતો નોંધે છે, પહેલાં તો પત્રમાં પણ કવર ઉપર બાપા જાતે એડ્રેસ લખતા મોઢે. એમાં તો એક પીરી સામે પણ ઉલ્લેખ કર્યો છે, એક પત્રમાં બાપા જાતે મોઢે એક એડ્રેસ લખ્યું, પૂજ્ય જશભાઈ મણિભાઈ પટેલ, કેર ઓફ સ્વામિનારાયણ ટ્રાન્સપોર્ટ, ગંજમાં મુકામ આણંદ. આ પત્રમાં સ્વામી બાપાએ એન્વલોપ ઉપર જાતે મોઢે એડ્રેસ લખેલું. હવે જે હરિભક્તના ઘરના એડ્રેસ ખબર હોય, એના ઘરના પ્રશ્ન ખબર નહીં હોય, પત્ર તો અંદર બધું લખ્યું જ હશે, પણ પત્રનો ઘરનું એડ્રેસ પણ બાપાએ જાતે લખ્યું. ઘરનું એડ્રેસ નહીં, ઘર સુધી પહોંચવાનો રસ્તો, એકે એક ક્યાંક કઈ ગલીમાંથી ઘરમાં પહોંચવાનું હોય એ પણ બાપા યાદ. વડોદરાનો જ પ્રસંગ છે, આપણા નવીનભાઈ સોની મહાજન, એમનો દીકરો, એમની ફિયાટમાં એમનો દીકરો ચલાવતો હતો હરિકૃષ્ણ, અને બાપાને જવું તો સરદારનગર, મને લાગે છે કદાચ પેલા પાટોત્સવ માટે જ પોતે જવાના હશે. વસંત પછીનો બીજો દિવસ હરિકૃષ્ણ ગાડી ચલાવે અને બાપા રસ્તામાં ભેગા, એમાં હરિકૃષ્ણ કંઈક એક ગલી આગળ લઈ લીધી, એટલે બાપા તરત બોલ્યા કે લ્યા અહીંથી ક્યાં લઈ જાય છે. બાપાને ખબર કે આ ગલી એક વહેલી લીધી છે. હરિકૃષ્ણ કે સ્વામી આગળથી રસ્તો સારો છે. બાપા કહે હશે ચાલો સારો, આપણે તો રસ્તો તો બદલાતા જ રહે. બાપા કંઈ બોલ્યા નહીં, ચૂપચાપ બેસી ગયા. પછી તો હરિકૃષ્ણ હાંક્યા કરે એકદમ પાર આવી ગયા, અને હરિકૃષ્ણ પોતાની જાતને આમ સમજાવતા ને કે બાપાજી આગળનો રસ્તો સારો છે. બાપા કે આગળ તો રસ્તો ક્યાં પણ નીકળી ગયા, આ રસ્તો તો આપણે તો આગળ નીકળી ગયા, સરદારનગર તો પૂરું થઈ ગયું, હવે તો આપણે છેક નિઝામપુરના રસ્તે પહોંચી ગયા. આપણે બાપાને ખબર કે ક્યારે સર પહોંચી ગયા. બાપા કે પાછી વાળવે, હરિકૃષ્ણ પાછી વાળે છે. બાપા ડાયરેક્શન આપે કે હું કેમ કરવે, હવે ડાબી બાજુ લઈ જા, હવે જમણી તરફ વાળ, આમ કર, એમ કરતા કરતા છેક મણિભાઈના ઘરે પોતે મગનમાઈના ઘરે બાપા ત્યાં પહોંચી દીધી ગાડી. હમણાં ત્યાં સરદારનગર પારાયણ માતા આપણા પેલા સરવૈયા ને, ત્યાં સરવૈયા એમણે જૂની સ્મૃતિ કરાવી કે બાપા અહીંયા સરદારનગર રહેતા અને પછી બીમાર હતા, તો એમની સાથે સવારના પોરમાં બાપા વોકિંગ કરવા માટે નીકળ્યા હાથ પકડીને. અને બાપા જૂના બધા આફ્રિકન હરિભક્ત ત્યાં રહ્યા હતા, તો બાપા વોકિંગ કરતા કરતા આખી સોસાયટીમાં એક એક ઘર ઓળખે કે આ પેલા ભાઈ હતા રહેતા હતા, એ ઘર બદલી નાખ્યું કે અહીંયા જશે કે ના સ્વામી અહીંયા રહેશે બાર ગામ ગયા છે, કે આ પેલા ભાઈ રહેતા હતા કે અહીં વચ્ચે નાખ્યું કે હજી છે સ્વામી કંઈક બોલાવજો ને. એક એક સોસાયટીમાં એક એક ઘરને બાપાને ખબર કે આ ભાઈ રહે છે, આ ભાઈ રહે છે, આ ભાઈ રહે છે, આ ભાઈ રહે છે. આપણા સદન આપણે ખબર નહીં બોલો, પણ બાપા અમે આટલા દિવસ ત્યાં રહ્યા, મને એ જ રસ્તા ગયા યાદ આવતો નથી કે આપણે સર્કલો પહોંચે ને બસ કે હવે આ એક્ઝિટ લેવાની કે આ એક્ઝિટ લેવાની, ભૂલી જ જવાય, ખબર જ ના પડે. પણ સ્વામી બાપા આ શહેરના પણ રસ્તા આ રીતે જાણે છે, શહેરના રસ્તા હજી કદાચ જણાય, કારણ કે દુકાન હોય આ હોય બધું આમ ખ્યાલ આવી જાય, સર્કલ હોય, ચોકડી આવે. ગામડામાં બાપા ગામડામાં પણ રસ્તા પોતે ભૂલી શકતા નથી. ગામડામાં તો ક્યારેક ગામમાં પહોંચી જવાય, ગામની સીમમાં, પણ ત્યાં પછી ઘરમાં કઈ રીતે પહોંચવું, ત્યારે ખબર કંઈક આમ લેફ્ટ રાઈટ બધા સ્ક્વેર બધા ચોકડા હોય છે, તો બધા નાની નાની બધી ઝૂંપડીઓની બધા ટોળું બધું હોય ત્યાં પણ પહોંચાડે. સાંઈ બાપા ઇન્દ્રવને પણ કેટલી વાર પોતે ગામમાં પહોંચ્યા પછી હરિભક્તના ઝૂંપડા સુધી પોતાનો રસ્તો એ બતાવ્યો હોય છે. બાપા જૂની ઘણી વાર સ્મૃતિ કરતા હોય છે, ગાડીમાં બેઠા બેઠા સૂચનાઓ આપે બધી કે બરાબર હવે કે આપણે આવી ગયા, કે જમણી બાજુ લઈ જા, હવે ડાબુ બાજુથી આ અગ્નિ ખડકીમાંથી હવે તારે ખાંચામાંથી જમણી બાજુ લઈ જવાનું છે, અને ડાબી બાજુ ઘર આવશે. ઘર પણ કઈ બાજુ આવશે બાપાને ખબર. પછી વાત કરે કે આમ પેલા બહુ આવતા અહીંયા, કે અહીંયા હવાડો હતો, અહીંયા હવાડો બંધાતો હતો, કે આ પાણી ટાંકી પેલા નહોતી, કે આ કોર્નર ઉપર મકાન જણાતું હતું, કે ફાનસ અજાણ્યામાં આવ્યા હતા. અંધારામાં બાપા ગામમાં આવ્યો હોય છતાં પણ યાદ રહી જાય કે અહીંયા શું હતું ને શું નહીં. બાપા કે અમે ત્યાં અહીંયા ફાનસના અજવાણ્યામાં આવ્યા હતા, જમવાનું બાકી હતું, જાહેર સભા બાકી, છતાં પણ પધરામણી કરેલી મોડી રાત સુધી. પછી કે આ બાજુ એક વાડો હતો, પછી ગામના લોકો અહીંયા ઉકાળો કરતા, એની બરાબર સામે જ કે પેલા નહીં આપણે સાદું થઈ ગયા, હા એનું ઘર હતું બસ. આવી બધી વસ્તુ બાપા યાદ રાખે, તમે બાપા સાથે ફરો આ ગામડામાં તો બહુ મજા આવે. બાપુ જૂની જૂની સ્મૃતિઓ કરે. હવે આ અત્યારે પણ 10 વર્ષ પહેલાં આપણે અહીંયા આવ્યો હોય તો પણ આખા ગામમાં શહેરમાં આખી રોનક બદલાઈ ગયો, છતાં બાપા બધું યાદ રાખે. બાપા તો કદાચ દેશમાં યાદ રાખે, પરદેશમાં યાદ રાખે. 74 નો પ્રસંગ બાપા નૈનેશ કે પોતે કહે છે, નૈનેશ પટેલ, કે બાપા સાથે પધરામીમાં નીકળ્યો અને વાતે વળગ્યો તો પધરામીમાંથી રસ્તો પોલે ભૂલી ગયો. હવે લંડનવાસી જને મૂંઝન થઈ ગયો, બાપા ભેગા છે, બીજે જગ્યા કેટલું પહોંચવાનું છે, ઘર તો ભૂલાઈ ગયા આપણે, રસ્તો ભૂલાઈ ગયો. બાપાને ખબર પડી કે બાપા કે ચાલ હું કેમ કર, અને બાપા લેફ્ટ રાઈટ કરતાં કરતાં હરિભક્તના ઘરે પહોંચી ગયા લંડનમાં. હવે આ તો ભૂમિઓ લંડનનો જ વાસી, છતાં બાપા ત્યાં લંડન રસ્તા પર ત્યાં બતાવી શક્યા. પ્રેમવર્ધન સ્વામી પણ ચારે પોતે યુવકમાં હતા, એમને પ્રસંગ આ સંશીણમાં કીધેલો, એમને પણ આવો જ પ્રસંગ છે. સ્વામી બાપાએ સામે ચાલીને ટ્રસ્ટીની ગાડીમાં ના બેઠા, પણ પ્રેમવર્ધન સ્વામીની ગાડીમાં બેઠા. હિંસીની સામનો પ્રસંગ છે. અને સામાનુ સમય તો ગાડીમાં બેસી ગયા, પણ એડ્રેસ અમુક એવું બને ને, આપણે સોસાયટીમાં પહોંચી ગયા હોય પણ ખબર ના પડે ક્યાં હવે ક્યાં આપણે જવાનું છે, કઈ સોસાયટી, ફ્લેટ છે કે સોસાયટી છે કે પેલા ટેનામેન્ટ છે કે પછી શું છે, અને પેલું રાધાશ્યામ છે કે દાદાશ્યામ છે કે શું છે, ખબર જ ના પડે આપણે. એમાં ને એમાં આપણે અટવાયા રાખે, આમ એમાં આખી બપોર આપણે નીકળી જાય, ભૂખ મરી જાય, અમે ત્યાં પહોંચી ના પડે. સ્વામી બાપાને આવું થયું, બાપા પ્રેમાને સાહેબ ખબર પડી કે આપણે ક્યાં પહોંચવાનું છે, કે મને ખબર નથી મેં ક્યાં એડ્રેસ દીધું છે, હવે ક્યાં આ હોલ છે ને, કે હા. બાપાએ પછી એસ્કોર્ટ પેલું નીકળી ગયો, ક્યાંય નીકળ્યો બાપા જાતે, ત્યાં 80ની સાલમાં પણ ત્યાં સભા સ્થળ સુધી પહોંચાડી ગાડી. આવી રીતે બાપા હરિભક્તોના ઘર સુધી રસ્તો જાણતા હોય છે, ઘર સુધી નહીં હૃદય સુધી. બાપા હૃદયના રસ્તો પણ પોતે જાણે છે. એવું કહેવાય છે ઇંગ્લિશમાં કે ધ વેઇટ ઓફ મેન્સ હાર્ટ ઇઝ થ્રુ હિઝ સ્ટમક. માણસ હૃદય સુધીનો રાજમાર્ગ શું છે, એના પેટ દ્વારા જાય છે. માણસને હૃદય સુધી પહોંચવું હોય ને, એને બરાબર જમાડો, એને રાજી રાખો, એને શું ભાવે છે શું નથી ભાવતું. બાપા એ પણ જાણે છે કે આપણી રસ રુચિ, આપણે પેલા માતાના પ્રસંગમાં જોયું હતું, બાપા જે માતા પીર માતાને ખબર કે બાળકને શું ભાવે, બાપાને બધી ખબર કે મનસોની મગ ફાવે છે, મીઠા વગરના મગ, ઘનશ્યામ બાપાને મઠિયા ભાવે છે, દહીં નહીં હાકાઓને દહીં ભાવે છે, શેરીસાને પાપડ ભાવે છે, વિવેક સાક્ષાને ઘોઘરા ભાવે છે, સેમ કાકને જલેબી ભાવે છે, કોને શું નથી ફાવતું એ પણ ખબર. કે પછી જમવાની સ્ટાઇલ, કોઠારી સામે જમેલી પછી અવશ્ય દાળ લે, એટલે જમે પછી અમે દાળ પીરસવી. પેલા ભાઈલાલ કાકા હતા, ભાઈ કાકા, એમને ગલકાના ભજીયા ભાવે. આપણા અશોક કાકા છે, એમને દાળમાં ખટાશ નથી ફાવતી એટલે એમને ટમેટા વગરની દાળ બનાવી. કોઈને ડાયાબિટીસ થયો છે, એને શું ભાવે છે શું નથી ભાવતું. દરેક નાનામાં નાની વસ્તુ, પેલા આપણે સંત સ્વામીને પપૈયા બહુ ભાવે છે, પપૈયા પણ ભાવતા હોય છે. હરિભૂષણ સ્વામીને આઈસ્ક્રીમ બહુ ભાવે છે, એ પણ બાપાએ આપણે પ્રસંગ જોયેલો. બાપાએ અડધી રાત્રે બોલાવી કીધું કે જા આઈસ્ક્રીમ ખાઈ, આઈસ્ક્રીમ અમે ફ્રીજમાં જોયો છે, કોઈને પૂછતો નહીં. આવી બધી વસ્તુ બાપા એ ધ્યાન રાખતા હોય છે. આવું પણ યાદ રાખે, આ તો ખરેખર આત્મીયતા હોય ત્યારે આપણે એ ભૂલાય નહીં, યાદ રહે. ભૂલાવું નહીં અને યાદ રહેવું એમાં સૂક્ષ્મ ભેદ છે. ભૂલાવું નહીં પણ યાદ રહેવું એ પણ એક આગળની સહેજ વસ્તુ છે. બાપા યાદ રાખે છે, યાદ રાખે છે. વર્ષો વીતી ગયા, ક્યારેક તો અલ્પ પલ છે. આ તો જે જૂના પ્રસંગ આપણે સાંભળ્યા, બાપા ત્યાં કાયમ ગયા હોય, ત્યાં રહ્યા હોય, આપણો કંઈક દોસ્તદાર હોય, સાથે સ્કૂલમાં રહ્યા હોય, પાડોશી હોય, સાથે નોકરીમાં હોય, તો કદાચ યાદ રહે. 20-25-30 વર્ષ પછી ભેગા થયો તો યાદ રહે. પણ ક્યારેક ખાલી અલ્પ પરિચય હોય, એક જ વાર મળ્યા હોય, છતાં પણ એ ભૂલાતું નથી. સ્વામી બાપા યાદ રાખે છે. બાપા 87 સાલમાં બોમ્બે હતા અને એ વખતે યોગી જયંતિનો ઉત્સવ થયો. આખા મકાનમાં બધી જ જગ્યા બધા હરિભક્તો પેક, પાંચે માળમાં, અગાસીમાં, બાજુના ગ્રાઉન્ડમાં સીસીટીવી મૂકીને બધા જ હરિભક્તો લાભ લેતા હતા. એટલી બધી ભીડ, એટલી બધી ગીર્દી. બાપા સહમંડપમાંથી ઉતારે આવતા હતા, ઉતારામાં બધા કોડન કરતા હતા સ્વયંસેવકો, એને બધા પડાપડી કરે. એ પડાપડીમાં, એ ગીર્દીમાં બાપાને એક હરિભક્ત ઉપર દ્રષ્ટિ ગઈ અને નામ લઈને બોલાવે છે કે દામોદરભાઈ આવો. પહેલા ના, કે યોગી બાપાના વખતમાં તમે કપોડવાડીમાં ઓફિસમાં સેવા કરતા હતા ને, કે હા. એ કે સ્વામી તમે યોગી બાપાના તો બહુ જૂના છો. એ પાછી સામે કે તબિયત તમારી કેમ છે અત્યારે, બાપાએ ત્યાં પૂછપરછ કરી. પેલા હરિભક્તને થયું કે 20 વર્ષ પછી હું આ મંદિરમાં પગ મૂકું છું. 20 વર્ષ દરમિયાન યોગી બાપા ધામમાં ગયા, એક પણ સંતને હું મળ્યો નથી. એ જે સંતો કપોડવાડીમાં રહેતા હતા, જે હું સાથે રહેતો હતો, એ સંતનું પણ હું નામ ભૂલી ગયો છું, પણ આ પુરુષ મારું નામ ભૂલ્યા નથી. 20 વર્ષ પહેલાં અલ્પ પરિચય કપોવાડીમાં સેવા કરતા છે ભાઈ, બસ એનું પણ બાપા યાદ નામ રાખે છે. 86ની સાલમાં બાપા ગોંડલ હતા. એ વખતે નાગપુરથી
1: એક હરિભક્ત આવે છે, કામદાર ઓટોમોબિલ્સ ની એમની દુકાન, એ ભાઈનું નામ હરકિશનભાઈ. ગોંડલમાં પોતે આવે છે. એમને થયું કે 9 વર્ષ પહેલાં મારા ઘરમાં બાપા ત્યાં પધારે નાગપુર, મારા પિતાજીનું એ વખતે ઘર, એ વખતે મારું હરસનું ઓપરેશન થયું હતું. 9 વર્ષ પહેલાં નાગપુરમાં પધારણી કરી, બાપાએ ક્યાંથી યાદ રાખે મને? એ મનમાં ને મનમાં વિચારો ચાલતા હતા. જ્યાં બાપાના રૂમમાં પહોંચ્યા, તરત જ બાપા નામથી સામેથી બોલાવે છે અને બધા જ સગા સ્નેહીનું નામ પૂછીને ખબર અંતર પૂછે છે કે કેમ છે આ ભાઈ, આનું શું થયું, આનું શું થયું. બાપાએ કેટલું યાદ રાખ્યું કે અમે તમારા ઘરે આવ્યા હતા ત્યારે તમારું ઓપરેશન કરાવવાનું હતું, કરાવ્યું હતું અને તમે લુંગી પહેરી હતી. બાપા એ પણ યાદ રાખ્યું કે તમે ઓપરેશન કરાવ્યું હતું અને તમે લુંગી પહેરી હતી. નામ ઠામ ગામ તો ઠીક, પણ વેશ સુદ્ધા બાપા યાદ રાખે. કોને ક્યારે કંઈ તકલીફ થઈ હોય એ પણ બાપા યાદ રાખે છે. રોગના કેટલાક એવા પ્રસંગો છે કે રોગ થયો, કંઈક તકલીફ હોય, કંઈક શારીરિક કંઈક ખોડખાપણ હોય અથવા કંઈક અકસ્માત હોય, એ પણ બાપા યાદ રાખીએ. 82 સામે બાપા પોતે લંડન હતા. લંડનથી ભરચક કાર્યમ કરીને ભારત આવે છે. એક જ દિવસ મુંબઈ રોકાય અને તરત બાપા નીકળી જાય છે ખાનદેશના વિચરણમાં. જેઠ મહિનામાં સખત તાપમાં બાપા ખાનદેશમાં વિચરણ કરે છે. એમાં એકાદશી આવી, જેઠ સુદ એકાદશી, અને બાપા વડખેડા આવ્યા. વડખેડામાં બાપા ત્યાં જમવા માટે બેસે છે. હરિભક્તો પણ આગળ બધા ગોઠવાઈ ગયા છે અને એ વખતે જમતા જમતા બાપા સાસરીમાના જૂના હરિભક્તને ઓળખાણ કરાવે છે. જમતા જમતા પણ આ યાદ આવવું બહુ અઘરું છે. જમતી વખતે બીજું કંઈ યાદ જ ના આવે આપણે. જમતા વખતે એટલું જ યાદ આવે કે મારે શું જમવાનું બાકી છે, કે આ વસ્તુ સારી જાત બીજા લેવી પડશે અમારે. એ વખતે તો જાતની વસ્તુ ભૂલી જવાય. જમતી વખતે તો બધું આખી દુનિયા ભૂલી જાય. જમતી જમવાની વસ્તુ એવી છે ને, એટલા માટે તો બધા લંચન મીટિંગ બધા કરતા હોય છે. જમતા જમતા બધી પોતાની ડીલ પાસ થઈ જાય. મોટા મોટા કોર્પોરેટ જે બધા બિઝનેસમેન હોય ને, એ લંચન મીટિંગ કરે કે જમતા જમતા પેલો ખાવામાં એવું મશગુલ થઈ ગયો હોય એટલે હા બધું પાસ થઈ જાય બધું એમાં. અને જમતા જમતા તો આપણે એ પણ ભૂલી જતા હોય છે કે મને ડાયાબિટીસ થયો છે. જમતા આપણે એ પણ ભૂલી જાય કે મને બીપી થયો છે, કોલેસ્ટ્રોલ થયો છે. પછી ભૂલમાં ને ભૂલમાં આપણે લાડુ ખાઈ લે, એક ઇન્જેક્શન લઈ લેશો પાછળથી, એમ ભૂલમાં મિસ્ટેક થઈ જાય. સમતો કે ને, ભૂલમાં મિસ્ટેક થઈ જાય, ખવાઈ ગયો, પછી યાદ આવે કે દવા તો લેવાની બાકી હતી. જમતા જમતા આખી દુનિયા ભૂલી જવાય, પણ બાપા પોતાની જાતને ભૂલી જાય છે. જમતા જમતા એક એક હરિભક્તના નામ ઠામ સહિત જૂની વાત કરે કે સાસરીમાંના વખત અમને આ ભોગવતો, બાપા નિર્ગુણ સ્વામી આની સાથે રહ્યા હતા, આની સાથે ફરતા હતા. આમ કરતા કરતા બધા હરિભક્તોને સ્મૃતિ કરાવે છે. એવામાં એક સાંજ જ્યારે પેલું શિરો પીરસ હતા, બાપા એની પર નજર ગઈ અને એ વખતે પેલા જગમલ ભીખા એના ડીશમાં એક પથ્થર વાટકીમાં આખો વાડકો ભરી અને શીરો પીસ દીધો. બાપાએ પેલા સંતને પાછા બોલાવ્યા કે ગજમલભાઈને તો ડાયાબિટીસ થયો છે, માટે એ વાટકી પાછી લઈ લો, થોડીક ચપટી રાખજો શીરો પ્રસાદી રૂપે, અને આ સૂરણનું શાક છે લઈ જાઓ. બાપા પોતાના થાળમાંથી સૂરણ શાક, એમના બાપાને યાદ રહ્યું કે આ ભાઈને ડાયાબિટીસ છે. ડાયાબિટીસ એમને થયો છે એમને ક્યારે ખબર પડી? આગલી સાલ આ ખાનદેશના બધા હરિભક્તો બોચાસન આવેલા ગુરુ પૂર્ણિમા કરવા માટે. એ ગુરુ પૂર્ણિમામાં 60,000 હરિભક્તોને બાપા ચરણ સ્પર્શન દર્શન આપે છે. એ 60,000 હરિભક્તો લાઇનમાં આવતા હતા એ વખતે મોઢે મોઢે વાત થઈ જ નથી. એ આ ગજમલભાઈ આવ્યા, એમની તબિયત થોડીક નરમ લાગી એટલે બાપા તે વખતે ના પૂછ્યું. એ ભાઈ નીકળી ગયા, બાજુમાં એક સંત હતા કે આ ગજમલભાઈનું શરીર સાવ લેવા ગયું, શું થયું છે? સંતો દ્વારા એમને ખબર પડી કે ગજમલભાઈને હવે ડાયાબિટીસ થયો છે. એવા 60,000 હરિભક્તો લાઈનમાં આવી ગયા. બીજા હરિ એવા પેલા જોયા, ઓળખ્યા, નોંધ્યું કે તબિયત નરમ થઈ ગઈ છે. બસ પૂછવાની તસ્દી લીધી કે કેમ તબિયત નરમ થઈ ગઈ છે. અને એમાં એ વખતે યાદ રહ્યું કે એમને ડાયાબિટીસ તો છે. બીજા વર્ષે જ્યારે ખાનદેશ પધારે છે ત્યારે યાદ રહ્યું કે આ ડાયાબિટીસ છે, એમને શીરો ના આપતા સૂરનું શાક આપો. આટલી આપણે ભૂલી જઈએ કે બાપા કેટલું કેટલું યાદ રાખે છે. બાપાની જે યાદની જે લિસ્ટ છે ને એ આપણે ભૂલી જઈએ છીએ. આપણે યાદ રાખવાનું હતું જ નથી. એવા બધા જબરજસ્ત પ્રસંગો. બાપા દિલ્હીમાં હતા ગયા વર્ષે અને લોબીમાં જ બાપા નીકળતા હતા. એમાં એ વખતે દિલ્હીના એક કસ્ટમ્સ કમિશનર આવ્યા, એસકે પાંડે. બાપા એકદમ હેતવાળા પેલા અમદાવાદ હતા, અમદાવાદમાં બાપાને ઓળખતા હતા. ત્યાં લોબીમાં જ બાપાને બહુ ભાવથી મળ્યા અને બાપાને વાત કરી આ પાંડેએ કે સ્વામી મારે કિડનીનું ઓપરેશન કરવાનું હતું, મેં તમારા આશીર્વાદ લીધા હતા, આપના આશીર્વાદથી હવે એક કિડની કાઢી નાખી છે પણ બધું બરાબર છે. હવે બાપાએ આશીર્વાદ આપ્યા. બાપા પછી ત્યાં કીધું કે વાંધો ને, એક કિડનીથી પણ ચાલી શકે એમ છે, કે ઘણા બધાને ખાલી એક કિડની ઉપર જ શરીર ચાલતું હોય છે. એવામાં લોબીમાંથી સિદ્ધેશ્વર સ્વામી પસાર થતા હતા થોડું દૂર. બાપાએ તરત એમને નજીક બોલાવ્યા, નજીક બોલાવી અને પાંડે સાહેબ સાથે ઓળખાણ કરાવડી કે જો અમારે સિદ્ધેશ્વર સ્વામી છે, મુંબઈમાં બધી સેવા કરે છે. બાપાએ કીધું કે અમને પણ એક જ કિડની છે. અને પેલા પાંડે સાહેબે પૂછ્યું કે એમ તમને પણ એક જ કિડની છે, કે તમને તમારું ઓપરેશન ક્યારે કરાવ્યું? સિદ્ધેશ્વર સ્વામી કે 22 વર્ષ પહેલાં. આજુબાજુ સંતો બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા. આ પ્રસંગ વાંચ્યો પછી મને ખબર પડી કે સિદ્ધેશ્વર એક જ કીધી છે, મને ખબર જ નથી. બાપાએ યાદ રાખેલું 22 વર્ષ પહેલા આ સિદ્ધેશ્વર સ્વામીનું ઓપરેશન થયું, એમને એક જ કિડની છે. આ પાંડે સાહેબ આવ્યા ત્યારે એમને યાદ કરાયું કે જામને પણ એક જ કિડની છે. આવું બાપા 22 વર્ષ જૂનું એક પ્રસંગ બધા યાદ ત્યાં કર્યો. બાપા ગોંડલમાં હતા અને એક હરિભક્તો મુલાકાત માટે આવ્યા અને બાપાએ સામેથી બોલાવ્યા કે આવો લાભુભાઈ. બાપા પછી સંતોને પરિચય આપે છે કે આ લાભુભાઈ કોણ તમે જાણો છો? કે આ ભટ્ટ સાહેબ, કે પેલા પુરવઠામાં પોતે નોકરી કરતા હતા. 20 વર્ષ પહેલા એમનો હાથ ભાંગેલો અને યોગી બાપા પાસે આવેલા. એક્સરે પણ પેલા તો ડૉક્ટર પાસે એક્સરે પડાવવા ગયા. ડૉક્ટરે એક્સરે જોઈને એવું કીધું કે તમારો હાથમાં ઓપરેશન કર્યા વગર સાજો થશે જ નહીં. પેલા કે એક્સરે પાડું, પેલા મારે યોગી બાપાને પૂછવું પડે ગોંડલ આવ્યા. એ વખતે યોગી બાપા પોતે બીમાર એટલે બધી દર્શનની કંઈ વ્યવસ્થા મેળ પડે એમ નહોતો. બાપાને ખબર પડી પ્રમુખ સ્વામીની એ વખતે. એટલે બાપા કહે છે કે એ વખતે હું હાથ પકડી અને યોગી બાપાને દર્શન કરવા લઈ ગયો. યોગી બાપા એમને હાથમાં હાથ રાખી આખા હાથમાં હાથ ફેર્યો અને ફરી જ્યારે ઓપરેશન એક્સરે કરવા માટે ગયા, ડૉક્ટરે કીધું કે તમારો હાથ સાજો થઈ ગયો, હવે ઓપરેશન જરૂર નથી. કે એ આ ભટ્ટ સાહેબ, લાભુભાઈ ભટ્ટ, એ વખતે બાપાએ યાદ રાખેલું કે 20 વર્ષ પહેલા તમારો હાથ ભાંગેલો, આજે કેમ છે? આ હાથ 20 વર્ષ પહેલાં જે એક્સિડન્ટ થયું બાપાએ ત્યાં યાદ રાખ્યું. આ તો કેટલાક દૈહિક પ્રશ્નો છે, પણ જે આપણે કૌટુંબિક પ્રશ્નો હોય, ક્યારેક કોઈક ધંધાકીય પ્રશ્નો હોય, એ પણ બાપા પોતે યાદ રાખ્યા. બાપા 87 સાલમાં મુંબઈ હતા અને પાલામાં વિષ્ણુપ્રસાદ હોલમાં પારાયણની પૂર્ણાવતી હતી અને પૂર્ણાવતી પછી બધા વ્યક્તિગત દર્શનમાં બધા હરિભક્ત આવતા હતા. એવામાં એક બોરીવાલી વાળા હરિભક્ત આવ્યા. હવે એમને ઉતાવળ હતી, એમને જવાનું તો નોકરીએ અને બાપાને અંગત મળવા માટે એમને ત્યાં સમય નહોતો, પણ મળવું પડે એમ એક કાર્ય જરૂરી હતું. કરવું શું એટલે ઉતાવળમાં એક નાની કાપલી લીધી, એમ કાગળનો એક ખાલી ટુકડો જ, અને એમાં ઉપર જેવા બે ચાર વાક્ય લખી અને બાપાના ખોળામાં આપણે મૂકી દેશું અને પછી હું નીકળી જાઉં, બાપા પછી સાથે કંઈક ખોળી લેશું. હવે ઉતાવળમાં એમના ખોળામાં ચિઠ્ઠી પોતે ફેંકી, ચિઠ્ઠી આમ ફેંકીને જતા રહ્યા. હવે જ્યારે ચિઠ્ઠી મૂકી ત્યારે બાપા કોઈ બીજા હરિભક્ત સાથે વાતો કરતા હતા. બાપાનું ધ્યાન પણ ના ગયું કે કોને કેવા હરિભક્તે મારા ખોળામાં ચિઠ્ઠી મૂકી. આજુબાજુ સેવકો પણ એટલા બધા બીજા કારમાં પડ્યા હતા, એટલી બધી હરિભક્તની ભીડ. બાપા જ્યારે ઊભા થયા અને ચિઠ્ઠીમાં પછી નામઠામ નહીં, હું કોણ છું, ક્યાંથી આવું છું, શું સંદર્ભ, કશું જ નહીં, ખાલી બે ચાર અધૂરા વાક્ય લખેલા. એમાં જ્યારે ઊભા થયા બાપા મુલાકાતમાંથી, ખોળામાંથી ચિઠ્ઠી નીકળી, વાંચી કે આ કોણ છે, શું છે. એ બે ચાર અધૂરા વાક્યમાંથી બાપાએ ડીસી સામે કીધું કે આ રાખી મૂકજો, કે આ તો પેલા આપણા પેલા નહીં બોડીવાલાવાળા, કે એમનો પત્ર પણ ઘણા વખત પેલા સારંગપુર આવેલો, કે એમનો છોકરો એમને એ વખતે આમંત્રણ આપેલું કે આપ અમે પધારજો ત્યારે ખાસ મારા છોકરાને મળજો, મારા છોકરાનું જે ડ્રગ્સનું વ્યસન છે આપણે મુકાવવાનું છે. એ આ બે ચાર વાક્યમાંથી બાપાએ યાદ રાખેલું કે સારંગપુરમાં એમનો પત્ર આવેલો, એ પોતે બોરેવલીના છે, એમનો છોકરાનું ડ્રગનું વ્યસન છે, અને એમની વિનંતી કરેલી કે જ્યારે આપ બોમ્બે પધારો ત્યારે મારા છોકરાના વ્યસનમાંથી મુક્ત તમે કરજો. અડધી ચિઠ્ઠીમાંથી બાપાએ ત્યાં યાદ રાખેલું. ઈચ્છો તેમનો એક પ્રસંગ છે. લંડનનો એક નાનો કિશોર, 17 વર્ષનો કિશોર, નામ યોગેશ, એને બાપાને પત્ર લખ્યો. પત્રમાં ઘરના સંબંધમાં કંઈ પ્રશ્ન હતો, એ પત્રનો જવાબ બાપાએ પાછો મોકલ્યો પણ ખરા, અને પછી ઘરમાં બધું શાંત થઈ ગયું. 80 સાલમાં બાપા ફરી ત્યાં લંડન પધારે છે. સ્વાગત સભા થાય છે, સ્વાગત સભામાં હરિભક્તની લાઈન આવે છે મળવા માટે. એ લાઈનમાં યોગેશ આવે છે, બાપાએ તરત એનો હાથ પકડી અને પૂછ્યું કેમ છે, ઘરમાં બધું બરાબર છે ને? યોગેશ પોતે ભૂલી ગયો હતો કે મેં 2 વર્ષ પહેલાં પત્ર લખેલો, એનું સમાધાનમાં થઈ ગયું હતું, હવે ક્યાં કરવાનું હતું જ નહીં. 2 વર્ષ પછી પણ સાહેબ આપણે યાદ રાખ્યું અને પૂછ્યું ઘરમાં કેમ છે બધું. વિચાર કરો, 2 વર્ષમાં તો કેટલા પત્રો બાપાએ લખ્યા હશે, કેટલી મોટી મોટી મિટિંગો થઈ હશે, મોટી જાહેર સભા થઈ હશે, મોટી VIPની મુલાકાત થઈ હશે, કેટલા મોટા મોટા ફંક્શન થઈ ગયા હશે. 2 વર્ષ પછી પણ એક નાના કિશોરના ઘરના પ્રશ્ન બાપાએ યાદ રાખ્યો. એ છોકરા એટલા દિનમાં બાપા વસી ગયા હતા, 81 સાલ પોતે દીક્ષા લીધી, આજે વર્ષોથી પોતે અમદાવાદ મંદિરમાં સેવા કરે છે. એમનું નામ મુકુંદચરણ સ્વામી. એક નાના યુવકના ઘરના પ્રશ્ન બાપા એટલા જ પ્રેમથી પોતે યાદ રાખી શકે છે. પિન્ટુ અજમેરનો એક પ્રસંગ છે. પિન્ટુ અજમેરા આપણા મમ્મીના સન્નિષ્ઠ હરિભક્ત, એમનો દીકરો અજમેરા કુટુંબનો, એમને બાપાને પત્ર લખ્યો આશીર્વાદ માટે કે મારી પરીક્ષા આવે છે આ તારીખોમાં, તો આપ ખાસ મને આશીર્વાદ આપજો. બાપાએ આશીર્વાદનો પત્ર તો લખ્યો. એ જ દિવસોમાં બાપા ત્યાં મુંબઈ હતા, બાપા ત્યાં સવારે દર્શન કરવા માટે આવે છે ઠાકોરજીના ઘનશ્યામ મહારાજ આગળ હાજરીને ઉભા છે. બાપાએ અંદર પૂજારીને વિનંતી કરી કે મને પ્રસાદનું પુષ્પ આપો ઘનશ્યામ મહારાજ હાથમાંથી. એ પુષ્પ લે છે. બાપા ત્રણેય કર્મમાંથી પસાર થઈને પાછા બહાર આવે છે. એ વખતે ઘુમ્મટમાં બધા હરિભક્તો હતા. એ ઘુમ્મટમાંથી બાપાએ રસિકભાઈને બોલાવી અને પુષ્પ આપ્યું અને કહેજો કે આજે પિન્ટુને આજે બાપાએ પુષ્પ આપીને કીધું કે પિન્ટુને અત્યારે પરીક્ષા ચાલે છે એનો પત્ર આવ્યો હતો એમને કહેજો બાપાએ ખાસ યાદ કર્યા છે ઘનશ્યામ મહારાજે પ્રાર્થના કરી છે આ ઘનશ્યામ મહારાજનું ફૂલ આપણે મોકલીએ છે. આવા એ પત્ર તો જવાબ આપી દીધો હોય જવાબ મારે યાદ રહે પણ આપ્યા પછી પણ પત્ર જવાબ આપ્યા પછી પણ યાદ રહે પત્ર લખી નાખ્યું ભૂલી ગયા એવું નહીં. એ નાના બાળકની પરીક્ષા કઈ તારીખમાં આવે છે એના ફાધર અહીંયા બેઠા છે આપણે ત્યાં દર્શન કરવા જાય ત્યારે યાદ આવું ટાઈમે યાદ આવું એ પણ અગત્યનું છે ને. અને પુષ્પ મંગાવીને

પાપા આમ જાણે ડોક્યુમેન્ટ્સ બધા સાચા થાય ને, પાપા માટે એક ડોક્યુમેન્ટ્સ છે બધી, એમ રિયલ હિસ્ટોરિકલ બધા ફેક્ટ્સ એન્ડ ફિગર્સ એમના માટે, ફક્ત ખાલી પેલા ઉપર છેલ્લો ઇન્ફોર્મેટલ નથી. એ પત્રમાં આપણે યાદ કે ગયા વખતે ગુજરાતીમાં હતો, આ વખતે કેમ અંગ્રેજીમાં લખ્યો? બાપા મુંબઈમાં હતા અને ત્રીજે માળે પોતે વોકિંગ કરતા હતા, સાંજનો સમય હતો અને એ વખતે અમેનેટથી ફોન આવ્યો. બાપા ચાલતા ચાલતા ફોન ઉપર વાત કરે છે. બાપા કહે છે કે તમે પહેલાં બેંકમાં નોકરી કરવા રહે જ ને, તમે બેંકમાં નોકરી કરો છો ને? કે હા, કે તમારો પત્ર મળી ગયો છે, આશીર્વાદ છે, કામ થઈ જશે, જાઓ. વોકિંગ કરતા કરતા બાપાના ત્યાં હરિભક્તનો સંદર્ભ ફોનમાં પણ સંદર્ભ ટાંક્યો કે તમારો પત્ર મળી ગયો છે, અમે આશીર્વાદ લખી પણ નાખ્યો છે, જાઓ, તમને આશીર્વાદ છે. હવે આ તો બધું બહુ અઘરું છે યાદ રાખવું, પણ કદાચ એક બે વસ્તુ હોય તો આપણે યાદ રહે. કદાચ આપણા કુટુંબમાં એક બે છોકરા હોય તો આપણે યાદ રહે, પણ હજારો કુટુંબ છોકરા હોય તો? અત્યારે આટલા બધા હરિભક્તો રોજ સવારની સભામાં આવે છે, રોજ અમુક તો ફેસ આપણા સમી લે છે ને, જ્યારે આવે ત્યારે આપણે યાદ રહે કે હાજર છે, પણ ના આવ્યા હોય ત્યારે યાદ રહે તો કેટલું અઘરું છે. અત્યારે જે પણ કે આપણે આગળ બધા બેઠા છે હરિભક્ત, આપણે ફેસથી આપણે ઓળખીએ છીએ કે ચાલો વ્યક્તિગત દર્શન માટે આપણે મળીએ છીએ, કે હા આપણને રોજ આવે છે, રોજ આવે છે, પણ રોજ આવતો હોય ને ક્યારેક ના આવ્યા હોય એ યાદ હોય કે આ નથી આવ્યા, એ તો બહુ અઘરું છે. બાપા એટલી હદે યાદ રાખે છે, ક્યારેય કોણ કોઈ રહી ના જવું છે બાપાના મનમાં ખાસ એવું. આટલા કદાચ હજારો હરિભક્તની સંખ્યા બાપા એક હરિભક્તને યાદ રાખી શકતા હોય છે. બાપા ફૂલોનો ઉત્સવ હતો ગઈ સાલ 2003 સાલ, 40-50 હરિભક્તો સભામાં આવ્યા હોય, જમ્યા હોય. રંગોત્સવમાં તો કેવી આખી આમ ભીડ હોય, બધા આગળ વધો રંગાઈ આગળ વધો, એ જ્યારે ચાલતી જ હોય. બાપાને એક બાજુ ઘનશ્યામ બાપુ ને કેપી સ્વામી અક્ષર સ્વામી કીર્તન ગાતા હોય, આમ આખું સ્ટેજ કેવો માહોલ હોય, બાપા રંગતા હોય, બે પિચકારી સાથે હોય, હજારો હરિભક્તો પસાર થઈ ગયા લાઈનમાં, કલાક બાપા સુધી ત્યાં બેઠા હોય, 40-50 હજાર હરિભક્તો પસાર થઈ ગયા છે, બાપા ગાડીમાં બેઠા બેઠા શું યાદ કરે છે કે આરુણી દેખાયો નહીં, ક્યાં ગયો આરુણી ભગત? એ રંગવાના બાકી રહી ગયા છે, એ ક્યાં ગયા એ બાપાને યાદ હતું. પછી સંત કીધું બાપા એ તો આજે પેલા સૌરભભાઈ આવ્યા હતા અને પેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એમની સરભરમાં હતા એટલે પહેલાં નીકળી ગયા હતા. બાપા કે એ રંગ સાચો, સેવાનો રંગ. બાપાએ એક હરિભ સંતની એ વખતે પણ સંભાળ લીધી, યાદ રાખ્યું કે આ ભાઈ રહી ગયા છે. તાજપુરના પેલા બે હરિભક્ત હતા બાપા, આ લગભગ 2-3 વર્ષ પહેલાનો પ્રસંગ છે, ફૂલોનો જ પ્રસંગ. બાપા રંગ ઉત્સવ કરીને પાછા ગાડીમાં ઉતારે પધારે છે, એમાં બે તાજપુરના હરિભક્ત સ્વામીજીની ઉતારણી પાછળની જગ્યાએ સર્વસ્વની જે પાછળની જે ગાર્ડન છે ત્યાં સેવામાં હતા, ચોકી કરતા હતા પોતે. બાપાને ખબર પડી ગઈ કે આ બે હરિભક્તો રહી ગયા છે. બાપાને એવું કે જરાય કોઈ રહી ના જોઈએ, કેમ રહી ગયા? પોતાનું ગાતરીઓમાં જે પણ કંઈક રંગ ઢોળાયો હતો, જે ગાતરું ભીનું થયું હતું, બાપા ત્યાં આવી અને ગાતરીઓ નીચવી અને બે ટીપા તો બે ટીપા પણ બે હરિભક્તોને માથે એ પાડ્યા. એ હરિભક્તોને હૃદય ભીંજવા માટે બે ટીપા કાફી હતા, એમનું સ્મૃતિપટ ભીંજવા માટે, તરબોળ કરવા માટે બે ટીપા કાફી હતા. સાંઈ બાપા આવા નાના હરિભક્તોને પણ ક્યારેય ચૂકતા નથી, દરેકને પોતે યાદ અવશ્ય રાખે છે. 80ની સાલમાં બાપા ત્યાં 70મી જન્મજયંતિ હતી બાપાની, 90ની સાલમાં સારંગપુર, એ વખતે બાપા જન્મજયંતિની સભામાં પોતે પત્ર લેખન કરતા હતા, વાંચન કરતા હતા. બાજુમાં પીડી સ્વામી ઊભા હતા, પીડી સ્વામી બોલાવીને પૂછે છે કે પેલા કલકત્તાવાળા આપણે કાંતિભાઈ અજમેરા આવવાના હતા, આવી ગયા? કે જુઓ તો આટલી મોટી સભા ત્યાં હાજર છે, કઈ તો ગોતવા. પીડી સ્વામી કે હું જોઉં, બે જણા બેઠા બેઠા જોઈ છે કે કાંતિભાઈ અજમેરા આવે છે કે નહીં. પીડી સ્વામી તો ના જ ગોતી શક્યા, બાબા કેવો જો ઓલ્યા છેલ્લા થાંભલે નથી બેઠા, કે બાબુ કેમ બહુ પાછળ બેઠા છે, એમને આગળ બોલાવી લો. આવડી મોટી સભામાં બાપા યાદ કરે છે કે આ હરિભક્ત આવવાના છે, ક્યાં કેમ દેખાતા નથી, ત્યાં બેઠા છે. એમની નજર બહાર કોઈ વ્યક્તિ જઈ શકતી નથી, એમનો એક પ્રેમ છે. બાપા નાના મના હરિભક્તને અવશ્ય યાદ કરતા જ હોય છે. કોઈ ક્યારેક કોઈ રહી ગયું હોય તો બાપા ખાસ યાદ કરાવડે અને બોલાવડાવે. યોગી શતાબ્દીનો પ્રસંગ છે, જ્યારે બધા સ્વયંસેવકો જે પણ જે તે વિભાગમાં સેવા કરતા હતા એ લોકોનો સમયનો અંત આવે ત્યારે વિભાગવાર એ લોકોનો ફોટો સેશન હતો સ્વામી બાપા સાથે. આપણું જે ઓફિસ બ્લોક હતો તેની બરાબર વચ્ચોવચ્ચ ગાર્ડન જેવું હતું, યોગ્યપાની મૂર્તિ હતી, બાપા ત્યાં બેસતા અને બધા હરિભક્તો લાઇનસર બધા ગોઠવાઈ જતા. એમાં રસોડા વિભાગનો વારો આવ્યો. હવે સમયમાં તો રસોડા વિભાગ આપણો તો બહુ જ અગત્યનો વિભાગ કહેવાય, એટલે સૌથી વધારે કદાચ હરિભક્તો રસોડા વિભાગમાં હોય સ્વયંસેવકો. હવે ચરોતરના બધા સ્વયંસેવકો હતા, બાપા ત્યાં પધારે છે, બધા સ્વયંસેવકો ગોઠવાઈ ગયા છે. બાપા ખાલી એક નજર જ કરે છે, એમ એક આમ ગ્લાન્સ, તરત પૂછ્યું અરવિંદ કેમ દેખાતો નથી, અરવિંદ ક્યાં ગયો? બધા સંતો કે સ્વામી આવી જ ગયો છે, તમે જો. બધા સંતો ભેગા મળીને જોયું કે અરવિંદ જ રહી ગયો હતો, બધા જ આવી ગયા હતા, ખરેખર રહી ગયો હતો. બાપા કે બોલાવો. બાપા 4-5 મિનિટ ઉભા રહ્યા રાહ જોઈ, જ્યાં સુધી અરવિંદ કંઈક સેવામાં જશે રસોડામાં, એને બોલાવ્યો કે બાપા તારી રાહ જોઈ તો આવી જા જલ્દી સેવા પછી કરજે.
બાપા ત્યાં રાહ જોઈ અરવિંદ આવ્યો ગોઠવાઈ ગયો પછી કે હા અરવિંદ

0: ક્યાં ગયો તો, કેમ દેખાયો નહીં, ચાલ ગોઠવાઈ જા, એમ કહેવા પછી ફોટો પાડ્યો. એક હરિભક્ત, હવે આટલા હજાર હરિભક્તમાં, આ તો કાલે હજાર આપણે બોલીએ, 17,000 હરિભક્ત સેમસુંગ હતા, એમાંથી તો 800-1200 તો હશે જ રસોડામાં. એક ખાલી નજર ફેરવીને ખબર પડી કે અરવિંદ રહી ગયો છે, અને બાપાની એવી દ્રષ્ટિ હોય છે ને, જે રહી ગયું નહીં જ યાદ આવે, સંતો તો એના અઢળક અનુભવ છે, પણ જે રહી ગયું હોય ને એ જ બાપા યાદ કરે. બાપા રાત્રિ ભોજન કરતા, આ ગઈ સાલનો પ્રસંગ છે, સોરી 2001નો પ્રસંગ છે. બાપા રાત્રિ ભોજન કરી રહ્યા હતા, અને એ વખતે પ્રકાશનું વાંચન ચાલતું હતું. એ વખતે પ્રકાશમાં સાંકળીમાં જે નવ મંદિર થયું હતું, એમાં જે હરિભક્તે જે વિશેષ યોગદાન આપ્યું હોય એના એક નામાવલી ચાલતી હતી. નામાવલી બધી લખાણી વંચાણી, એ બાપાએ તરત જ જમતા જમતા યાદ કર્યું કે કદોડદાના એક તુલસીબાનું નામ રહી ગયું છે. બાપા જમતા જમતા યાદ આવ્યું કે કદોડદાના એક તુલસીબાનું નામ રહી ગયું છે. આ વિચાર કરો, આવા સમય જમતા જમતા, એ વખતે આપણું ધ્યાન રહે જ નહીં, એકાગ્રતા ના રહે, આજુબાજુ કેટલી વાતો ચાલતી હોય, છતાં પણ આખા લિસ્ટમાં કોનું નામ રહી ગયું છે, નામ આવે તો આપણે કહે હા બસ આ ભાઈ, આ ભાઈ, આપણે હા માથું હલાવીએ કે આ બરાબર છે, આ બરાબર છે, રહી ગયું એ પણ યાદ રહે. બાપા 87ની સાલમાં બચાસન આવ્યા. આપણે કહેવાય કે 87-88ની સાલમાં તો ગુજરાતમાં ભયંકર ત્યાં દુષ્કાળ હતો, એટલે આપણે સંસદ દ્વારા 4 કેટલ કેમ્પ કરવામાં આવ્યા હતા. બોચાસનમાં પણ એક કેટલ કેમ્પ કરવામાં આવ્યો હતો. બાપા ત્યાં બોચાસનમાં ખાલી એક જ દિવસ માટે આવ્યા હતા. બાપા સીધા પછી ત્યાં પરદેશ જવાના હતા, ઇંગ્લેન્ડ અમેરિકા બધે. હવે એવામાં બાપાને ઈચ્છા હતી કે આપણે જતાં જતાં પણ કેટલ કેમ્પ જોતા જઈએ. સવારથી એમના મનમાં હતું, પણ બધા પત્રો અને હરિભક્ત મુલાકાત ને ફોન ની મીટિંગમાં છેલ્લી ઘડી એવું જ હોય, એટલે જવાનું જ નહીં. નીકળતા બાપા વડોદરા આવવાના હતા, અહીંયા નીકળતા નીકળતા બાપા કીધું કે હવે ત્યાં અડધી મોડી રાત્રે પણ ત્યાં કેટલ કેમ્પમાં જઈ આવે, ત્યાં જાય છે, બધી પૂછપરછ કરે છે, વ્યવસ્થા જોઈ છે, માર્ગદર્શન આપે છે, અને કેટલ કેમ્પમાં જે પણ સ્વયંસેવકો સેવા કરતા હતા એ લોકોમાં બાપાએ ત્યાં દર્શન આપ્યા, આશીર્વાદ આપ્યા. એમાં એક પેટલાદનો મિલન હતો, એના પણ એ લાઈનમાં આવી ગયો, બાપાને દર્શન લઈ લીધા. બાબા પછી પરદેશ ગયા. પરદેશથી આખી જે યાત્રા બધી થઈ, એ વખતે તો ત્યાં ભાવસર કોમર્સમાં પણ ત્યાં સન્માન થયું, ત્યાં કેટલી કેટલી શહેરની સિટીનું પણ ત્યાં સન્માન થયું, કેટલા મોટા મોટા ફંક્શન થયા, જાહેર સભા થઈ, એ બધો જ આખો કાર્યક્રમ, ભરચક કાર્યક્રમ કરીને બાપા પાછા ભારત આ પધારે છે. એવામાં આ દુષ્કાળનો વિશેષાંગનો પ્રકાશ આવ્યો, અને બાપા બોચાસન હતા લગભગ, અને એ વખતે એ પ્રકાશનું વંચન ચાલતું હતું. એ વિશેષ અંકમાં બધી માહિતી આવતી હતી કે આ કેટલ કેમ્પમાં આટલી આપણે વસ્તુ આપી, આટલા આંકડા આંકડાકીય માહિતી હતી. એમાં ભેગા ભેગા સ્વયંસેવકની પણ યાદી આવી. એવામાં બાપાએ યાદ કર્યું કે લે, કે આપણે પેટ્ટા તો નિમિલન જ રહી ગયો. બાપા પરદેશ ગયા પહેલા આમ ઉડતી મુલાકાતમાં રાત્રે સ્વયંસેવકોને જે મળ્યા હતા એમાં યાદ રહી ગયું કે આ પેટ્ટા તો મિલન છે. વચ્ચે આખી પરદેશ યાત્રા થઈ ગઈ, અને પાછા આવીને વિશેષ અંગમાં નામ એ રહી ગયું છે, બાપાને યાદ આવી ગયું કે પેટા તો મિલન જ રહી ગયું, કેમ નામ રહી ગયું. આ તો કદાચ આપણો સત્સંગી કહેવાય, પણ કોઈ ભાણો માણસ રહી ગયો, સત્સંગ માટે સેવા કરી હોય એનું પણ બાપા નામ અચૂક યાદ રાખતા હોય છે. બાપા 95 સાલમાં લંડન હતા. એ વખતે મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ અને એનો જબરદસ્ત ઉદ્ઘોષ થયો, આખા બધા ટીવી ચેનલમાં અને છાપામાં દેશ પરદેશમાં તો આવવા માંડ્યું. બાપા સવારે કંઈક જમતા હતા, સવારનો કંઈક ખ્યાલ નથી, પણ જમતા હતા બાપા. એ વખતે બધા સમાજ જે છાપામાં આવતો તેનું બધા સંતો નિરૂપણ કરતા હતા કે બાપા આ છાપામાં આવું આવું આવું આવું આવું. નિરૂપણ કરતા કરતા બાપા એક વાત યાદ કરી કે આમાં નાઇજલનું નામ કેમ નથી, કે આપણા હવેલીના જે આર્કિટેક્ટ છે એ નાઇજલ છે, કે એનો ઉલ્લેખ આવવો જોઈએ કે નહીં, કે સંતોનું નામ આવે છે, આના નામ આવે છે, આપણા હરિભક્તનું નામ આવે છે, કે નાઇજલનું નામ રહી ગયું, કે હવેલીનું બાંધકામ કરવા માટે, ડિઝાઇન કરવા માટે ભારત 2 વાર આવી ગયો, આટલી સરસ અને હવેલીનું બાંધકામ કર્યું, ડિઝાઇન કર્યું, એનું નામ રહેવું જ આવું જોઈએ ને. બાપા સંતને કે તમે તપાસ કરો નામ કેમ નથી આવ્યું, કે આપણા તરફથી રહી ગયું, આપણા તરફથી રહી ગયું હોય તો ખાસ યાદ રાખો, નેક્સ્ટ ટાઈમનું નામ આવવું જોઈએ. એક પરદેશી માણસનું પણ નામ રહી ના જવું જોઈએ, એના બાપાએ પણ ત્યાં ટકોર કરી સંતોને યાદ રખાવ્યું, યાદ કરાવડાવે. આપણે ભૂલી ગયા હોય તો નથી ભૂલતા, યાદ કરાવે. આટલી બધી ભીડમાં મને યાદ કરાવતા હોય છે. બાપા 95 સાલમાં બોમ્બે હતા, ગુરુપૂર્ણનો ઉત્સવ હતો, અને સવારથી હજારો હરિભક્તની ભીડ, મોટા મોટા VIP મળી ગયા, પહેલાં મહિપત ભાઈ શાહ મળી ગયા, પછી ત્યાં એમ સાથે મીટિંગ થઈ, બાપા અહીંયા કેશુભાઈને પણ ફોન દ્વારા મળી લીધું, પછી બોચાસનમાં 18,000 હરિભક્તોની ત્યાં સભા થઈ હતી ગુરુપૂર્ણમની, એ લોકોને ફોન દ્વારા આશીર્વાદ આપી દીધા. સભામાં પોતે આવ્યા, એ વખતે બાપાના જ ગુણગાન ગવાયા, અરુણભાઈ ગુજરાતી પણ હાર તોર કરી, મોટા મોટા VIP પણ આવેલા, ત્યાં મધુભાઈ ઠક્કરે બાપાને ત્યાં ટાટા સુમોની ત્યાં ભેટ ધરી, એ વખતે 6000 હરિભક્તોને બાપા ત્યાં મળે છે, એ લોકોને આશીર્વાદ આપે, ચરણ સ્પર્શ કરાવડાવે છે. સાંજે પછી આ સવારનો કાર્યક્રમ, સાંજે પાછા ફરી સેવામાં આવે છે, રાત્રે ભોજન કરે છે, રાત્રે મુલાકાત થઈ ગઈ, પોઢવા જાય છે. આટલો આખો દિવસનો ભરચક કાર્યક્રમ, પોઢતા પોઢતા બાપા સામે બેઠાલા એક નાનકડો કુમારી દવેને કહે છે કે સવારે કેમ દેખાયું નથી, કે સવારે તને ગોતું છું, સવારે કેમ તું દેખાયો નહીં. આટલા ભરચક દિવસના કાર્યક્રમમાં પણ આટલા નાના મોટા કામ કર્યા, બાપા સવારનું યાદ કરે છે કે કુમારી તો કેમ દેખાતો નથી, સવારનું તને યાદ કરું છું. બાપા આવા પણ કેટલાક પ્રસંગો છે યાદ કરતા આવે. એડિસની સામે બાપા ત્યાં અમેરિકા હતા, સાનફ્રાન્સિસ્કો આવ્યા. સાનફ્રાન્સિસ્કોમાં ઈશ્વરભાઈ કોઠારીના જે પ્રિન્ટિંગ પ્રેસમાં એમનો સન રમેશ, એની પ્રિન્ટિંગ પ્રેસ, અને ત્યાં ઘરે પધરામણી, ઓફિસ પ્રિન્ટિંગ પ્રેસમાં પધરામણી કરે છે. રમેશને મળે છે અને બાપા કહે છે કે અરે રમેશ તું ક્યાં હતો, આખું અમેરિકા તને ગોતી વળ્યા મેં, આખું અમેરિકા તને ગોતી વળ્યા, તું ક્યાં હતો. આવા એક આમ બાપાને મનમાં યાદ રાખી છે, રમેશ મળવાનું બાકી છે, મળવાનું બાકી છે. જ્યારે મળે ત્યારે પછી યાદ કરે કે તને અમે ગોતા હતા, તું મળી ગયો. ક્યારેક આપણે આવ્યા હોય તો તરત યાદ કે તમે તમારા ઘરે મેં દેશમાં જઈ આવ્યા, અથવા દીકરો પાસ થઈ ગયો અને પત્ર આવી ગયો, અમે આશીર્વાદ પત્ર મોકલી દો, તમારા દીકરાને દીકરાને ઘરે જન્મ થયો છે અને અમે નામ અપાવી દીધું, તમારા પેલા ફલાના ભાઈ તમારો સાડો છે ને એના ગામમાં અમે જઈ આવ્યા, તમારા ભાઈ નવી પી ટ્રેક્ટર લીધી છે ને એને પણ અમે પ્રસાદી કર નાખી, પેલા ભાઈનું તમારું, એ તમારા સંદર્ભમાં પણ એ યાદ રાખે. બાપુ 74 સાલમાં અમેરિકા હતા અને એ વખતે નવા નવા અતુલભાઈ અજમેરા ત્યાં અમેરિકામાં નોર્થ કેરોલિનામાં અભ્યાસ કરવા માટે ગયા હતા. બાપા કેટલા વખતથી ત્યાં વિચરણ કરતા હતા પણ અતુલભાઈનો કંઈ મેળ ના પડ્યો, એટલે બાપાએ કેસને યાદ કરાવ્યું કે અમારો અતુલ ખોવાયો છે, એની શોધ તમે કરી લાવો. બાપાને કેટલો આત્મીયતા કે અમારો અતુલ ખોવાયો છે, ક્યાં છે કે તમે શોધ કરી લાવો. સમાચાર મળતા મળતા અતુલભાઈ ત્યાં દોડતા દોડતા ન્યુયોર્ક આવ્યા. એ વખતે બાપા ત્યાં ન્યુયોર્કમાં ત્યાં જમવા માટે બેઠા હતા, થાળ આવી ગયો હતો. બાપા ત્યાં ઊભા થઈ અને અતુલભાઈને ભેટી લે છે કે તને કેટલો મેં ગોત્યો, ક્યાં હતો તું. આવી રીતે બાપા યાદ રાખે છે. બાપા એક આવા પણ બીજા કેટલા પ્રસંગો છે, કેટલા થોડાક બે ત્રણ પ્રસંગો ઘણા બાકી છે, આવતીકાલે જોશું, બાકી આમાં તો મેટ પડે નથી. આ બાપા કેટલું યાદ રાખે છે, શું નથી ભૂલતા એનો પણ પાડ આવે એમ નથી. આપણે જો યાદ રાખીને અમે કાલે, આપણે કાલે આ ભૂલી જશું કે આ પ્રસંગ બાપા યાદ રાખેલા, પણ એની થોડીક આપણે સ્મૃતિ કરશું કાલે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: જ વાત છે, મહારાજ સ્વામી મળ્યા બહુ મોટું કામ છે. આપણે ક્યારે મળ્યા નથી, ક્યારે અનાદિકાળથી આપણે કેટલા જન્મ લીધા છે પણ આવી પ્રાપ્તિ થઈ નથી. અને એ પ્રાપ્તિ સમજાય એટલી જ વાત છે, આપણને સમજાતી નથી. એટલે આપણે દેહભાવ સખત છે એટલે અને કારણે, અને દેહભાવ અનંત જન્મથી આપણે જકડી રાખ્યું છે એટલે અમારાથી બહાર નીકળતા નથી. પણ મારા સ્વામી મળ્યા છે એટલે ચપટીમાં કાઢી નાખશે, આપણે ખબર નહીં પડે. અને આપણે બધા એકાંતિક ભાવને પામી જઈશું અને એટલા એટલા માટે જ મહારાજ સ્વામી પધાર્યા છે અને સત્પુરુષ પધાર્યા છે. એ એમને એટલું છે, ગમે કરે કોઈને કાઢી નાખે, બોલાવે, બધું કરે, પણ એના જીવનું સારું થાય અને એકાંતિક ભાવને પામે એટલું જ એમનો હેતુ છે, બીજું કોઈ નથી. એટલે આપણે આ બધી ગુરુ પરંપરા, શાસ્ત્રી મહારાજ, યોગીયા પણ પ્રમુખ સ્વામી મહારાજ બધું ઘણું સમજાવ્યું છે અને આપણે બધું ઘણું સમજ્યા છે અને ઉપાસના દ્રઢ થતી જાય છે. પહેલાં તો બધું બહુ મહારાજના વખતમાં બહુ તકલીફ હતી. મહારાજ કહે કે આગળ આ વાત બેસશે એટલે અમને આગળ પર છોડ્યા. અને આ એ વાત છે જે મહારાજનો મહિમા કોણ કહે, પોતે જ કહે તો થાય. અને સ્વામીએ ગુણાતીતાન સ્વામીએ મહારાજનો મહિમા કહ્યો એકદમ છડે ચોક. અને મહારાજે વડતાલમાં સ્વામીને બધા કહે કે આજે આ બધા દ્રષ્ટિ કરો. સ્વામીએ કહ્યું કે જે મારી વાત સાંભળે પાત્ર, ના સાંભળે કુપાત્ર. ઘણા ક્યાં જવું બોલા, એટલે આટલી વાત ટૂંકમાં કહી. અને મહારાજે સ્વામીનો મહિમા કહ્યો અરસપરસ, એમ કે સ્વામીનો મહિમા કોણ કહે. તો મહારાજે કહ્યું અને સ્વામી મહારાજનો મહિમા કહે. અને પછી સત્પુરુષો, શાસ્ત્રીમાં યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, ભગતજી મહારાજ, આ બધા આ વાત ધડ કરાવતા ગયા. મહારાજ સ્વામીની વાત ધડ કરાય, અને એવી ધડ કરાવી છે કે આપણા જીવના બેસી ગયા છે. એટલે અને આ દેહને છે, દેહનું તો બધું કેટલું બધું અનંત જન્મ લીધા છે. દેહનું દેહનું તંત્ર તો ચાલ્યા જ કરે છે, એમાંથી ઊંચા આવ્યા નથી. અને દેહનું તો એટલું શુલ્લક છે, નાશવંત છે, તુચ્છ છે, એને અને આત્માને સરખાવી શકાય નહીં. એ અનંત ઘણો આત્મા, અનંત ઘણો દેહથી અધિક છે, પરે છે. પણ આપણે એ દેહભાવથી છૂટી શકતા નથી. પણ આ જ્ઞાન થશે એટલે આપણે પાર પડી ગયા છે. ખરેખર આ પ્રાપ્તિ એટલી મોટી થઈ છે ને, આપણે ન્યાલ થઈ ગયા છે. આ દેહમાં દેહ તરીકે આપણે આ પ્રાપ્તિની વાત કરીએ તો એટલું મોટી વાત છે કે અને આત્મા રૂપે વર્તીએ તો વાત જુદી છે. પણ દેહમાં વર્તીએ તો એ આ પ્રાપ્તિની વાત સમજાય ને, એટલે બહુ કેફનું આ લોકનું બધું કોઈ આ દેહના બધા જે દેહભાવ છે, સામાજિક, કૌટુંબિક અને દૈહિક, આર્થિક આ બધી સ્થિતિ છે, એ બધું કાંઈ ગણતરીમાં ના આવે. પ્રાપ્તિ એટલી મોટી થઈ છે એટલે આપણે આ દ્રઢ કરવું. મહારાજ સ્વામીની વાત ધડ કરતા રહી. સ્વામી જે મળ્યા છે, જે સત્પુરુષ આપણને મળ્યા, પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા, એ વાત ધડ કરતા રહી અને એમાં જ બધું સમાઈ જશે. એટલે આજે આપણે સમય આપણ આના માટે છે. પ્રમુખ સ્વામી મહારાજની અસ્થિનું વિસર્જન એ ગયા પછી પણ કેટલો પ્રભાવ પાડે છે. સ્વામી ધામમાં ગયા પછી રસ્તાઓ ઠેર ઠેર થાય અને બધી જગ્યા હતા, તો પણ ગયા પછી પણ આટલો પ્રભાવ પાડે છે. અને આપણે બધા યાદ કરીએ છીએ અને ગયા જ નથી, આટલા લાગે છે. આપણે દેખાય આપણને ગયા છે પણ ગયા જ નથી. જાય ગયેલો બધું ઠરી પડે અને બધું ખોરવાઈ જાય બધું. એટલે મહારાજે જે વાત કરી છે એટલે આપણે બળરમાં કેફમાં રહેવું, આ લોકનું ઘર બન્યું ના બન્યું આ બધું એ બધું તો શુલ્લક છે. એટલે આપણે તો ઇન્દ્રનો બધા ઘણા થઈ ચૂક્યા છે, તેમાં તો શું બાકી રહ્યું હોય છે. પણ મહારાજે કહ્યું કે અનંત બ્રહ્માંડનું આ જે વિષય સુખ છે એ કાંઈ ગણતરીમાં નથી, એવી મોટી પ્રાપ્તિ થઈ છે. એટલે આપણે પ્રાપ્તિ બાજુ ધસતા રહું અને એમાં ભજન થવું, ભજન કરવું, બીજું બધું કાંઈ બીજું ના થાય તો કાંઈ નહીં, પણ ભજન કરો, ભજન થયું એટલે આપણે બધે બધું આવી ગયું. સહન સ્વામી મહારાજ.

श्री स्वामीनारायण भगवान जय। श्री हरि वड़ताल माँ संतों ने विवेक से कविता कहो, हरि भक्तों ने संतों ने એટલે હરિભક્તો તો આવી જ ગયા, આજો કેટલો સુંદર વિવેક છે। આપણે આમ ચપટીમાં કલ્યાણ થાય એ વાત છે। શ્રીહરિ વડતાલમાં સંતોને વિવેક છે કરતા કહ્યું, ભગવાન ગર્વગંજન છે, જેની મતિ સંત હરિજનમાં જીવી હોય તે ભગવાન તેની પણ કરી દે છે। જો અંદર અંદર જ વાત આવી, ભગવાન સુધી તો બહુ છેટું, અંદર અંદર જ। અને મહારાજ ત્યાંથી તમને નિર્દોષ કરી દે એવી વાત છે। ધારણ કરવી પડે, આ વસ્તુ ધારણ કરવી પડે। જેની મતિ સંત હરિજનોમાં જેવી હોય, એટલે આપણે હોઈએ અને સામે હરિભક્તમાં જેવી મતિ હોય એ ભગવાન કહી દે છે। સામે સામામાં અત્યારે હું છું અને સામો કોઈ હોય, તો એના માટે જે બુદ્ધિ હોય, જે મતિ હોય, ભગવાન એની એવી કરી દે છે। એટલે તમે સામાને દોષિત ગણો તો ભગવાન તમારી બુદ્ધિ દોષિત કરી દે, કેટલી મોટી ખોટ, લેવા દેવા વગર કે આપણે બીજામાં દોષ પરઠીએ, એનો ધક્કો તમને પોતાને જ વાગે, ઓલાને કાંઈ ના થાય, એને તો જે હોય, પણ કેટલી મોટી ખોટ, લેવા દેવા વગર, કારણ વગર આપણે દોષ પરઠીએ તો આપણામાં દોષ આવે। જેની મતિ સંત હરિજનમાં જે હોય તે ભગવાન તેની પણ કરી દે છે। જો તે સંતો ભક્તો અને નિર્દોષ બુદ્ધિ રાખે, જો તે સંતો હરિભક્તોમાં નિર્દોષ બુદ્ધિ રાખે તો ભગવાન તેને નિર્દોષ કરી મૂકે છે। આટલું જ અને એમાં ભગવાન રાજી થાય એ બીજી મોટી વાત થઈ, કે આપણે સામાન્ય નિર્દોષ સમજીએ તો ભગવાન તમારી બુદ્ધિ નિર્દોષ થઈ જાય, તમારી મતિ નિર્દોષ થઈ જાય। એક જરાક મટે પછી થાય જ નહીં, આપણે અનંત જન્મથી બધું કુટારો ભર્યો છે, એટલે આમ થઈ જાય, આમ નિર્દોષ થાય, આમ થઈ જાય, એટલે પણ આટલામાં જ ખેલ છે, આટલામાં જ મોક્ષ અને પડતી દશા બે થાય। જેની મતિ સંતરીઓ જેવી હોય તે ભગવાન તેની પણ કરી દે છે। જો તે સંતો ભક્તો નિર્દોષ બુદ્ધિ રાખે, યોગી આપ કહેતા દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખવી એ આપણી સેવા, સેવા યોગી આવે સેવામાં ગણાય, એટલે આ સત્સંગમાં આ જ કરવા જેવું છે। અહીંયા આવીને ખોટ ખાઈએ, ભગવાનને કુરાજી કરીએ એ કેવી વાત કહેવાય। અનંત જન્મના પુણ્ય આપણે ભગવાન મળ્યા છે, એને રાજી કરવાના કે કુરાજી કરવાની,
અને જન્મ પહેલી જ વાર મળ્યા છે, હવે કામ કાઢી લેવાનું, કામ કાઢી લેવા જેવી વાત છે. અને જો આ લોકોનો અવાજ 10 ગણો હોય અને મારો અવાજ 8, તકલીફ આવશે. દોષ ગ્રહણ કરતો હોય તો તેનામાં બધા દોષ આવીને વસે છે. કેવી વાત છે આ! દોષ ગ્રહણ કરતો હોય કે આ આવો છે, આવો છે, આવો છે, આવો છે, તો તમારી બુદ્ધિ ભગવાન એવી જ કરી દે, આવો છે, આવો છે, આવો છે, આવો છે, એનો પડઘો રિબાઉન્ડ થાય છે. તમે જેવી બુદ્ધિ કરે રિબાઉન્ડ થાય. અને અને ભક્તમાં દોષ ના હોય ને જુએ, દોષ જુએ તો જોનારને અંતરે સુખ રહેતું નથી. અને કદાચ અમે દોષિત હોય પણ તોય તમે દોષિત ગણો તો તમારી બુદ્ધિ દોષિત થાય. તમારામાં દોષ હોય ના હોય એવું નથી, પણ તમારામાં હું દોષ પરઠું, દોષ હોય પણ દોષ પરઠું રિબાઉન્ડ થાય. અને જેનામાં દોષ જ નથી અને એનામાં દોષ પરઠે તો એને સુખ રહે નહીં. મારે કે ભક્તમાં દોષ ના હોય ને દોષ જુએ તો જોનારને અંતરમાં સુખ રહેતું નથી. વગર અગ્નિએ તનબર છે. ઓલા તો આમ એક અગરબત્તી હોય, અગરબત્તી છેડો હોય, બળતી હોય, તમે જરા કરો તો અગ્નિમાં. અને વગર અગ્નિ દેખાય નહીં, ચાર બાજુ અગ્નિ હોય પણ એને અગ્નિથી પણ સખત બરે આવે છે. એટલે આ ધંધો કરવો જ નહીં. સત્સંગ દિવ્ય છે, ભવ્ય છે, આવો સત્સંગ ક્યારે મળ્યો નથી. એમાં કામ કરી લેવા જેવું છે, આડાવડા ધંધા ના કરવા. હવે અબજો રૂપિયાની કમાણી હોય અને અભાવ ગુણ પાસેર જ હોય, એક ઢેફું હોય અને અબજો રૂપિયાની કમાણી એ લેવી કે આ ઢેફું પડવું, શું કરવું સમજ્યા નહીં. સમજવા જેવી વાત છે, એક વાત સમજાઈ જાય ને કામ નીકળી જાય. જાજુ સમજવાનું નથી, એક જ વાત સમજાઈ જાય. વરી હંમેશા કથા કીર્તન કરે, ધ્યાન સ્મરણમાં મોરો ના પડે, ધર્મ નિયમમાં દ્રઢ રહે, આટલું બધું કરતો હોય અને અખંડ હંમેશા કથા કીર્તન કરે, ધ્યાન સ્મરણમાં મોરો ના પડે. આપણે 2 મિનિટ ધ્યાન કરે સમાધિ થઈ જાય. ધ્યાન 2 મિનિટના ધ્યાનમાં સમાધિ, એટલે બધું કઠણ વ્રત કરે છે બધું. અને ટોપ મોસ્ટ વસ્તુ કરે છે, જે કરવું જોઈએ એવી વસ્તુ કરે છે. ધ્યાન સ્મરણ મારો ના પડે, ધર્મ નિયમમાં દ્રઢ રહે, ધર્મ નિયમમાં દ્રઢ રહે. તો પણ સંત અને હરિજન મનુષ્ય જેવા દેખે છે ત્યાં સુધી તેના કોઈ સાધન મોક્ષમાં ઉપયોગી થતા નથી. પછી ગઈ વાત, આ બધું કરે છે, ટોપમોસ્ટ વસ્તુ કરે છે. હંમેશા કથા કીર્તન કરે, ધ્યાન સ્મરણમાં મોરો ના પડે, ટોપો સ્વસ્થ બધું કરે છે, ધર્મ નિયમમાં ધડ રહે. એટલે બધા એકાંતિકના ગુણો છે, બધા એકાંતિક. આમાં
લેશ માત્ર ખોટું નથી, એકાંતિકના ગુણો છે. તો પણ સંત અને હરિજનને મનુષ્ય જેવા દેખે છે. દીવભાવ ના લાવે, આટલું બધું કરે છે એકાંતિકના ગુણો, પણ હરિભક્તોમાં મનુષ્ય ભાવ લાવે કે આવા છે ને તેવા છે ને. ત્યાં સુધી તેના કોઈ સાધન મોક્ષમાં ઉપયોગી થતા નથી. બીજા બધા બે બેંક છે, એક મોક્ષની બેંક અને આ બીજી બેંક. તો મોક્ષના ખાતેમાં જમે થાય નહીં. એકાંતિક ધર્મને યુક્ત હોય, પણ જો સંતો હરિભક્તોમાં મનુષ્ય ભાવ આવે, દીવ ના જાણે, તો એના કોઈ સાધન આ મોક્ષની બેંકમાં જમે ના થાય. આ બીજી બેંકમાં જમે થાય, વાંધો નહીં, પણ મોક્ષના કામમાં કંઈ આવે નહીં. સંતો ભક્તો મનુષ્ય ભાવને લીધે તેના ગુણ અવગુણ આવ્યા કરે છે, ને ગુણ અવગુણ આવે ત્યાં સુધી તે પાકો સત્સંગી કહેવાય નહીં. ગુણ અવગુણ આવે પાકો છે. તમે આ ધર્મ નિયમ પાળતા હો, ધ્યાન ધારણા કરતા હો, બધું તમે પોતાને પાકા સત્સંગી માનો. કોઈ કહે તમે કેવા સત્સંગી, પાકા મહારાજ ના પાડે છે, ના પાડે છે એને કોઈ સાધન. તો જો આ કેટલી આ દીવ ભાવ રાખો ને, એ ટોપમોસ્ટ વસ્તુ છે, અને એનાથી હાઈટ પકડાય. તમે રોકેટ સ્પીડમાં જાઓ, રોકેટ સ્પીડમાં એના કરતા આગળ દીવ ભાવ રાખવા. મહારાજ છે, દિવ્ય છે જ બધા. મહારાજ કહે છે બધા દિવ્ય છે, ને તમે ના પાડો કેવો ન્યાય. અને આ ભગવાન કેટલા જન્મેના અંતે મળ્યા છે, અનજન્મ, અને એ કહે કે આપણે કઈ કે ના દીવે નથી, લલ્લુ છે, મફતીઓ છે, આવું બધું ભાવ પડી. મારે ભગવાનના સંબંધે દીવે ના થાય તો પછી કોના સંબંધે દીવે થશે? એટલે આપણે આ સમજવી, જરાક સમજી વાત છે. એટલે બધા દીવે, અને મહારાજે કહ્યું છે, મહારાજ શ્રીજી મહારાજે પોતે વાત કરી કે બધાને દિવ્ય જોવા એ બ્રહ્મ વિદ્યા, બધાને દિવ્ય જોવા એ બ્રહ્મ વિદ્યા. એટલે આટલી સરસ વાત, બુદ્ધાની વાત, અને સમજવી, જરાકમાં સમજાઈ જાય કામ થઈ જાય. નહીં તો કૂટે રાખે, એકાંતિક ધર્મ વિધિ વાતો કરે, કૂટે આમ તમે કાંઈ ના થાય. તો જો આપણે આ બધાને દિવ્ય જાણવા, નિર્દોષ જાણવા, યોગી આપણે કેટલું ધ્રડાવ્યું છે. આપણે દરેક નિર્દોષ યોગી આપણે કે પ્રાર્થના, મેળાની પ્રાર્થના, હે શાસ્ત્રી મહારાજ, તમે નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો. તમે અમે નિર્દોષ ભક્તો નિર્દોષ જાણશું, તમે પાસે બેસવા દેજો, નહીં જાણીએ તો છેટા કરશો. જે વાત સજા ઉપરથી સજા કરે, એટલે આ દીવે જાણવા દીધે જાય છે. શું ભગવાન આજ્ઞા દીવ માનો. જો તમને આવું કહેવામાં આવે કે તમે ગમે એવો ગુનેગાર હોય, અને સરકાર આજ્ઞા કરે કે એને નિર્દોષ જાણવા, તો તમને કરોડ પાઉન્ડ મળશે, કરોડ ડોલર મળશે, તમે જાણો કે નહીં? ગમે એવો ગુનેગાર હોય પણ સરકાર આજ્ઞા કરે કે તમે આને નિર્દોષ જાણવો, તો તમને કરોડ ડોલર મળશે. મહારાજ કહે છે, મહારાજ કેટલું ઇનામ આપે છે. મોક્ષની વાત કરે, મોક્ષ કરે તો આપણે આ ચડતો રંગ રાખો, મોટો લખ્યું છે.
સુરત ભાવ રાખીએ, સબ સુરત ભાવ એકતા. આના ઉપર જવું, બીજો કચરો ભેગો ના કરવો. થેલામાં કચરો ભેગો કરી આપે સારા મૂલ્યો, સમ સુરત ભાવ એકતા, નિર્દોષ બુદ્ધિ રાખી. આવા બધા આપણે થેલામાં ભેગો કરવું, હૃદયમાં રાખવું, માથે ચડાવવું. સદાન થાય મહારાજ.

श्री स्वामीनारायण भगवान ने जय। जो पदार्थ में मोटर बंगला में बड़ी राज सत्ता में कोई में सफलता नहीं, जो नेपोलियन केटलो मोटो हतो, नेपोलियन द ग्रेट कहवातो, पन एने कहू कि आई हैव नेवर सीन वन हैप्पी डे इन माई लाइफ। हवे केटली सत्ता केटलू भोगवतो तो बधु एना नौकरो आम ऊभा ऊभा रहता था, बधु हतुं। सिकंदर ने पण एवुं थयुं, आपे बधा मोटा मोटा बधा एवुं किंग सोलोमन एने एवुं थयुं, એને કેટલી રાજ હતી, કેટલું બધું હતું, અને એ તો સાખીઓ બનાવતો, જ્ઞાનની સાખીઓ પણ તોય એને જ કહ્યું કે બીન ચેસિંગ આફ્ટર ધ વિન્ડ, મુઠ્ઠીભર હવા પાછળ દોડ્યો કરો, એટલે એને અપઘાત કરવા પ્રયત્ન કર્યો। એટલે આ પદાર્થમાં કે આ બધામાં છે શાંતિ, પણ ટેમ્પરરી। આમાં જો તમને બધું હોય, બધું જ હોય તમારે, ગમે એ સત્તા ભોગવતો હોય, નીચે ત્યાં 5000 માણસો હોય, બધું હોય, પણ તમને કોઈ આવીને કહે તમે ગધેડા છો, શું દશા થાય? તમને કહે કે તમે ગધેડા છો, બધું ઉડી જાય, બધું બધું સુખ, બધી રાજ બધું સુખ નીકળી જાય, ગધેડા ખર બધું નીકળી જાય, પણ પરમ શાંતિ એ સફળતા કે જેમાં જ્ઞાન હોય અને જ્ઞાનથી બધા દુઃખને કાપી નાખે, સમજણ એવી કરે કાપી નાખે, અને એવી જે એ સત્સંગથી થાય, સત્સંગ પણ દ્રઢ કરવાનું, ઉપર ઉપર સત્સંગ નહીં, તો એમાં તો બધું ના ઘાટનો રહે ના એવું રહે, એમાં બરબાદી થાય, પણ દ્રઢ સત્સંગ કરો અને ભગવાનને સતમાં પરમ શ્રદ્ધા રાખીને કે તો આ આજે સફળતા એ જ છે, પરમ શાંતિ રહે, ઉપર ઉપરની શાંતિ નહીં, દેખાદેખી શાંતિ નહીં। હવે એક ભાઈને ઘર હતું, હવે જોયું, પણ એ પહેલાં છે ને આપણી સભામાં આવ્યા અને આમ કરે અને સભા મારે ડિસ્ટર્બ થતું હતું, એ આમ કરે આમ, અને મારી સ્પીડ વધી, એને આમ સ્પીડ વધી, એટલે મેં કહ્યું શું કરવું, એટલે માંડ પૂરું કર્યું। પછી બીજી વાર ત્યાં જવાનું થયું, ફરી એ જ પણ સામે જ બેઠો, મેં કહ્યું આવી બધું। પછી તે વખતે એની મૂછ ડાઉન હતી, આમ તો પછી બધું પૂરું કર્યું, પછી આપણે કહું કે આ કેમ હતું, આ મૂછ ડાઉન કેમ થઈ ગઈ, તો એ કહે કે પહેલાં એના મકાન હતું બહુ ફાઇન મકાન, પછી એના કરતાં બીજા બે જણના મકાન સારા થયા, મૂછ ડાઉન થઈ। એટલે આ બધું આ ખેલ છે, એટલે શાંતિ ટેમ્પરરી હોય, અમુક સમય પૂરતું। હવે જો પૈસા હોય તમારે, પૈસા અહીં સટ્ટો ટો રમણ જાય, અને કેટલાય દુનિયામાં જુગારમાં સટ્ટામાં અને પાયમાલ થયા છે, કરોડપતિ હતા, રોડપતિ થયા, એટલે એ બધી શાંતિ સુખ ના કહેવાય, આપણને લાગે છેતરામણ છે એ બધું, આ વિષયનું સુખ। યોગીઓ આપણને પ્રમુખ સાહેબ મારે તો સાવ કે વિષયમાં સુખ જ નથી,
આવડે. એટલે એમના વચનો વિશ્વાસ રાખીએ અને આપણે સત્સંગ કરીએ, કામ થઈ જાય. બાકી તો એટલે સફળતા એટલે પરમ શાંતિ. તમે કોઈ શબ્દ મારે, કોઈ કહે, અથવા ગમે એ પરિસ્થિતિ હોય, એ સમજણથી બધું અને મહારાજ સ્વામીનો વિશ્વાસ, એમાં શ્રદ્ધા એ રાખીને કરે, કોઈ પરમ શાંતિ રહે. પૈસો, એક પૈસો ના હોય, છે આપણા સત્સંગમાં કેટલા બધા છે કે આ પૈસો. એક આપણા હરિભગત હતા, એક તાવડી, માટીની તાવડી હોય ને, એમાં રોટલો છે, એના 3 કટકા હતા અને 3 કટકા સાંધેલા, અને એમાં રોટલી રોટલો શેકે અને જમે. અને કેફ તો એના બાપનો, કેફનો તો પાર નહીં. તો જે સમજણ હતી, મારા સ્વયં વિશ્વાસ હતો. એટલે આ સત્સંગ છે ને, ખરેખર સુખનો સાગર છે. બરાબર કરતા આવડે તો સત્સંગ સિવાય કોઈ મોટી વસ્તુ નથી. એ સત્સંગમાં બધું ઘણું આવી જાય. એક તો આશરો, ભગવાન એમનો દ્રઢ આશરો હોય એ સત્સંગ. પછી સમજણ હોય, સમજણમાં જો માવા ભગતને વાત કરી મહારાજે કે ના ગુણાધિકારનું સ્વામી સ્વામીએ કહ્યું કે દરિયાકાંઠે ગયા હતા તો બીજા બધા દરિયો જોવા ગયા અને માવા ભગત ગયા નહીં. સ્વામીએ કહ્યું કે માવા ભગત તમે દરિયો જોવા ના ગયા, સ્વામી અહીંયા જ બેઠા જોઈ લીધું. કેમ કે ખારો છે ને જાજુ છે, એવું છે ને, એટલું જ છે. દરિયા તાત્વિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ખારો છે ને જાજુ છે. તો જો આવી સમજણ હોય, એવી અનેક પ્રકારની સમજણ, સમજણથી બધું દુઃખ કાપી નાખે અને હંમેશા સુખી રહે, બેલેન્સ રહે અને કાંઈ પડી ના. અને ભગવાનનો આશરો હોય એટલે એમાં તો બધું આવી ગયું. ભગવાનના આશરેથી આ નાશવંત દુનિયા નાશવંત જાણે, માયિક પદાર્થ બધું નાશવંત જાણે, માયાનું કાર્ય બધું નાશવંત જાણે, અને ભગવાનમાં દ્રઢ આશરો હોય તો એને કાંઈ વાંધો ના આવે. એટલે એવો સત્સંગ આપણે કરવાનો છે, પરમ શાંતિ માટે, સફળતા માટે આ કરવાનું છે.

जनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय। दिल्ली अक्षरधाम महोत्सव नी जय। जय जय पारायण प्रारंभे आपणे सौ प्रथम तो आपणा इष्टदेव पूर्ण पुरुषोत्तम नारायण भगवान श्री स्वामी नारायण તથા આપણા પ્રાણ પ્યારા ગુરુ હરિશ્રી પ્રમુખ સ્વામી મહારાજનું સ્મરણ કરીને એમના શ્રીચરણોમાં આપણે વંદન કરીએ। પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી તથા પૂજ્ય સંતોના ચરણોમાં પણ નમન તથા સૌ હરિભક્તોને પ્રણામપૂર્વક જય સ્વામિનારાયણ। આ વર્ષે વડોદરા શહેરના હરિભક્તોની સેવા પ્રાપ્ત થઈ છે। પવિત્ર શ્રાવણ માસ છે, સોમવતી અમાસનો માંગલિક દિવસ છે અને વડોદરા જેવું મહાપ્રસાદીનું સ્થાન છે। શ્રીજી મહારાજ, જ્ઞાતિયાન સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ જ અહીંયા વિચરણ કરીને આ ભૂમિને પ્રસાદીભૂત કરી છે, તો આવો સુભગ સમન્વય થયો છે। આપ સૌ સંતો હરિભક્તો પણ પ્રાર્થના કરજો કે આપણી આ જે એક માસની પારાયણ છે એમાં બરાબર નિર્વિઘ્નપણે આપણે મહારાજ સ્વામીનો જે મહિમા છે એ આપણા અંતરમાં દ્રઢ થાય, આપને સૌને સમાસ થાય અને મને પણ સ્વામીશ્રીનો વિશેષ મહિમા સમજાય, સમાસ થાય। જે પારાયણ સમારવા માટે આપણે એક મહિના માટે આપણે પ્રતિજ્ઞાબદ્ધ થયા છે એ પારાયણ આપણા જીવન માટે કેટલી અગત્યની છે એ સમજવા માટે આપણે એક ટૂંકી પૂર્વ ભૂમિકા પહેલાં બાંધી લઈએ। કદાચ એવી જાહેરાત કરવામાં આવે કે આ સભાને અંતે જે પણ કોઈ સભાજનો છે દરેકે દરેકને આપણે એક નવું શર્ટ આપવામાં આવશે, સારામાં સારું કાપડ, સારામાં સારી ક્વોલિટી, લેટેસ્ટ મોડર્ન અને તમારું મનપસંદ કાપડ, તમને જે કલર ગમે છે, તમને જે સ્ટાઇલ ગમે છે, તમને જે પેટર્ન ગમે છે એવું તમને કાપડ મોઘામાં મોઘું આપવામાં આવશે। આપણે રાજી થયા ને, મફત ક્યાંથી? પણ સાથે એક નાની શરત છે કે તમને આ કાપડ અમે આપશું, તમારી પાસેથી કંઈ પૈસા નહીં લે, પણ તમારું જે રૂપ છે ને બસ એટલું અમે લઈ લેશું, તમારું રૂપ છીનવી લેશું, એટલે કે તમે સાવ કદરૂપા બની જશો, તમે સોક્રેટીસ જેવા કરી દેશો અમને। સોક્રેટીસ માટે એવું કહેવાતું કે ધ મોસ્ટ અગલીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ, સૌથી કદરૂપો માણસ, એટલે જ લોકો કહે છે કે કદાચ એ તત્વચિંતક બની ગયો હશે। કદરૂપ માણસ બિચારો શું કરે, બધા તત્વ ચિંતા કદરૂપ નથી હોતા પાછા, પણ આવું શર્ટનું કાપડ આપને મંજૂર છે? આવું આપણે લઈએ સ્વામી, તમારું કાપડ તમારી પાસે રાખો જેમ છે બરાબર છે। કારણ કે આપણા મનમાં સ્પષ્ટ છે કે કાપડ કરતા મારું રૂપ એ વધારે મહત્વનું છે। ચાલો આપણે આગળ વધીએ, તમને રૂપ આપીશું, એવું રૂપ આપીશું ને કે આ દુનિયામાં તમારાથી કોઈ સ્વરૂપવાન આગળ હોઈ જ ના શકે એવું તમે સ્વરૂપવાન કરી દેશો। આ લોકમાં અત્યારે જે પણ કોઈક આમ મેગાસ્ટાર હોય, એકદમ લોકચાહના પ્રાપ્ત કરી હોય અને ખૂબ જ લોકપ્રિય હોય, એના ફોટા, એના પોસ્ટર, એની મ્યુઝિક વાગતું હોય, નાના મોટા છોકરા છોકરી બધા એના માટે આફરીન થઈ જતા હોય, ગાંડા ફરતા હોય એની પાછળ પાછળ, એવું તમને રૂપ આપી દઈએ તો રાજી થાવ કે નહીં?
રાજી થાય ને કે વાહ. પણ એમાં પણ એક નાની શરત, તમને સ્વરૂપવાન કરીશું પણ તમને પેરેલાઇઝ કરી દેશું ભેગા ભેગા. એટલે કે તમારા શરીરના એક પણ અંગ કામ નહીં કરે, તમારું જે સંપૂર્ણ સ્વાસ્થ્ય છે ને અમે છીનવી લેશું. મંજૂર છે ને? કે સ્વામી એવું રૂપનું શું કામ છે મારે? તો દેહ ના ચાલતો હોય તો પોતાની સેવા પણ ના કરી શકતો, હાથ પગ પણ ના હાલતા હોય તો એના કરતા મારે બહુ રૂપની જરૂર નથી, જેમ છે બરાબર છે, મારું શરીર બહુ મારે વધારે રૂપવાન થવું નથી. આપને એવો ખ્યાલ આવ્યો છે કે રૂપ કરતા પણ જે શરીરનું સ્વાસ્થ્ય છે એ વધારે મહત્વનું છે? તો એ આપે તમે ચાલો ને, તમને એવું સ્વાસ્થ્ય આપે, તમને એવી બોડી આપી દે, સ્ટ્રોંગેસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ, તમને આમ 6 ફૂટ 6 ની તમને હાઈટ આપી દે, 56 ની છાતી આપી દે, બરાબર મસ્ક્યુલર બોડી આપી દે, અને એકદમ બેલેન્સમાં સપ્રમાણ આમ શરીર સૌષ્ઠવ જેને આપણે કહીએ છીએ, નખમાં પણ રોગ નહીં એવી તંદુરસ્તી તમને આપી દે. પણ સાથે એક શરત, આવું શરીર આપશું પણ તમારા મનના બે સ્ક્રુ છે ને એ ઢીલા કરી દેશે. એટલે કે સાવ ગાંડા થઈ જશો તમે પછી. હા, એવું શરીર તમારે જોઈએ જ. અરે સ્વામી એવા શરીરનું શું કામ પછી? જો મગજ ના કામ કરતું હોય ગાંડા જેમ જેમ આપણે ફરતા હોઈએ તો પછી એનો અર્થ શું? એના કરતા મારે મારું જે શરીર છે બરાબર છે, મન તો ઠેકાણે છે ને. તો ચાલો તમને એવું આપણે મગજ આપીએ, તમને એવી બુદ્ધિ આપીએ કે જે આઈન્સ્ટાઈનને પણ બતાવી દે. આઈન્સ્ટાઈન માટે એવું કહેવાયું કે મોસ્ટ પાવરફુલ બ્રેઇન ઇન હિસ્ટ્રી, ઇન્ટેલેક્ચ્યુઅલ જાઇન્ટ તમને કરી દે. તમારી કેપેસિટી મનની, તમે જે પણ કંઈ વાંચો તમે તરત યાદ રહી જાય, ફોટોગ્રાફિક મેમરી, પ્રોસેસિંગ સ્પીડ પણ એવી જબરજસ્ત, ફટફટ તમને ઉત્તર યાદ આવે, કોઈ પણ પૂછે પ્રશ્ન ફટ તમે જવાબ આપી શકો, તર્ક દલીલ દાખલા બધું સહિત તમે કોઈ નામ સમાધાન આપી શકો, એવા તમને તૈયાર કરે એવી બુદ્ધિ તમને આપી દે. એમાં આવે છેલ્લી શરત, બીજું કશું નહીં, તમને આવી બુદ્ધિ તો આપી દેશું પણ તમારો આત્મા મેં લઈ લેશું. વાંધો નહીં ને? અરે સ્વામી વાંધો સિવાય કશું જ નથી, કારણ કે બુદ્ધિ હોય પણ આત્મા જ ના હોય તો તમે જીવંત જ નથી, કરશો શું તમે બુદ્ધિથી? એનો અર્થ એ થયો કે બુદ્ધિ કરતા પણ આત્મા વધારે મહત્વનો છે. ક્રમ ખ્યાલ આવ્યો ને? સ્થૂળ પદાર્થ કાપડ કરતા રૂપ વધારે મહત્વનો છે, રૂપ કરતા આપણું શરીર આપણું સ્વાસ્થ્ય વધારે અગત્યનું છે, શરીર કરતા પણ મન વધારે અગત્યનું છે, મન કરતા પણ આપણો આત્મા એ વધારે મહત્વનો છે. સૌથી મહત્વની વસ્તુ આપણા માટે છે આપણો આત્મા. તો એ ફોકસ ક્યાં કરવાનો? આપણી શક્તિ, આપણો સમય, આપણી સૂઝ એ ક્યાં લગાવવી જોઈએ? આપણે શેના માટે કઈ દિશામાં આપણે પ્રયત્ન કરવો છે કે જ્યાં સૌથી મહત્વનું આપણા જીવનમાં જે અંગ છે આપણા આત્મા માટે. આપણા જીવનમાં સૌથી મહત્વનું છે આત્મા, અને આત્મા માટે સૌથી મહત્વની બાબત શું છે? કે આપણે આત્માની કંઈક ઉન્નતિ કરીએ, આત્માનું કલ્યાણ થાય, આત્માનો મોક્ષ થાય, આત્માની મુક્તિ થાય, એ આત્મા માટે સૌથી શ્રેષ્ઠ કાર્ય છે. કદાચ આપણે બિલ ગેટ્સ જેવા ધન કુબેરો થઈએ, કદાચ આઈન્સ્ટાઈન જેવા આપણે મહાપ્રજ્ઞ બનીએ, કદાચ કોઈક આમ અમિતાભ બચ્ચન જેવા આપણે મેગાસ્ટાર બનીને આમ લોકચાહના આપણે પ્રાપ્ત કરીએ, કદાચ સચિન તેંડુલકરની જેમ અથવા પંડિત જસરાજની જેમ કે એવા મોટા કોઈક સંગીતકારની જેમ આપણે કદાચ એવા કલા સંપન્ન થઈએ, કદાચ બુશની જેમ આપણે સત્તાધીશ બનીએ, વિશ્વના માંધાતા બનીએ, પણ જો આત્મા માટે આપણે જો કલ્યાણના માર્ગે ના ચાલ્યા તો કૃષ્ણ ભગવાન કહે છે મોગમ પાર્થ સજીવતી, જીવન એડે ગયું, મોર્ગ મોગમ એટલે કે વ્યર્થ, જીવન જીવ્યા પણ ના જીવ્યા જેવું. તો હવે આત્માનું કલ્યાણ કરવા માટે આપણે સૌ આવ્યા છે, આપણે નહીં, શ્રીજી મહારાજ સ્વયં આના માટે જ આવ્યા હતા. શ્રીજી મહારાજના મનમાં બહુ જ એક સ્પષ્ટ ચિતાર હતો, શા માટે હું અહીં આવ્યો છું? શ્રીજી મહારાજ એમને એક મિશન સ્ટેટમેન્ટ આપે છે, એમને એક ધ્યેય મંત્ર પોતે આપે છે કે મેરા યે અવતાર હે સો તો જીવ કો ભ્રમરૂપ કરકે આત્યંતિક મુક્તિ દેને કે વાસ્તે હુઆ હે. શ્રીજી મહારાજ કે હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છું,
પણ આ મનુષ્ય દેહ ધારણ કરીને આ પૃથ્વી ઉપર આવ્યો છું, એક જ માત્ર મારો હેતુ છે કે મારા સંબંધમાં જે પણ કોઈ જીવ આવશે એ લોકોને અનાદિ અજ્ઞાન ટાળી ભ્રમરૂપ કરીને અત્યંતિક મુક્તિ આપી છે. શ્રીજી મહારાજનું આ જ લક્ષ્ય હતું અને એક આ મહાન ધ્યેય સાથે આ સંસ્થાની પ્રવૃત્તિ ચાલે છે. આ એક બેઝ ઉપર આપણી સંસ્થાની જે પણ કઈ પ્રવૃત્તિ અમે ગણો, સ્કૂલો ગણો, હોસ્પિટલ ગણો, પેલા દવાખાનું ગણો, વૃક્ષારોપણ, પર્યાવરણ, ચેક ડેમ, આ રેલ રાહત કાર્ય, જે પણ અતિથિ ઇતિ આ સંસ્થાની જે આપણે કઈ 160 થી વધુ માનવ ઉત્કર્ષની જે પ્રવૃત્તિ આપણે ગણીએ છીએ, એ બધી જ પ્રવૃત્તિ એક જાયન્ટ પ્લેટફોર્મ, એક મહાફલક ઉપર ઊભી છે. એ છે આ મહારાજનો દિવ્ય સંકલ્પ, એક ડિવાઇન માસ્ટર પ્લાન છે કે આપણે બધાનું આત્યંતિક કલ્યાણ કરવું છે, મોક્ષને પરમ શ્રેય કરો છે. શ્રીજી મહારાજ આ લોકમાં આવ્યા, ઘણું બધું કર્યું પણ લક્ષ્ય આ હતું. શ્રીજી મહારાજે સદાવ્રતો પણ ચલાવ્યા પણ મનમાં શું હતું કે મારે જ્ઞાન પીરસવું છે. પેલા નાનામાં નાના અભૂત બાળકને હરિજનના બાળકથી માનીને સાધકના આદર્શ એવા પરમહંસને આ વાત સમજાવી કે માનો ચૈતન્ય રૂપ તમારો. શ્રીજી મહારાજે કુવા પણ ખોદાવ્યા પણ લક્ષ્ય શું હતું કે દરેક જીવોમાં અંતરમાં એક પાતળ જ્ઞાનનો પાતળિયો કુવો ફૂટે. એના માટે શ્રીજી મહારાજે મંદિરો, શાસ્ત્ર, સંતો પણ કર્યા, કથા વાર્તા અવિરતપણે કરી. શ્રીજી મહારાજે રસ્તો પણ બાંધ્યા પણ સાધનાનો રાજમાર્ગ પણ ચીંધી આપ્યો. અક્ષર વાટ વેતી મૂકી શ્રીજી મહારાજનું આ લક્ષ્ય હતું. પણ કેવળ વિઝન આપીને શ્રીજી મહારાજ જતા નથી રહ્યા. શ્રીજી મહારાજે એક જબરદસ્ત વિઝન આપ્યું પણ એવા એક સત્પુરુષ આપને સોંપતા ગયા કે જે એ સ્વપ્નને સાકાર કરી શકે. શ્રીજી મહારાજ વચનામૃતમાં કહે છે, એવા કોઈક સત્પુરુષ છે કે જેને આ લોકમાં તો પ્રીતિ જ નથી. ગુણાતીત સત્પુરુષ મહારાજ ત્યાં આખું નિરૂપણ કરે છે. એ ગુણાતીત સત્પુરુષનું મિશન આ જ છે કે મારા સંગી, મારા સંબંધમાં જે પણ કોઈક આવે એને આ લોકની વાસના તૂટી જાય, આ લોકમાંથી એને ઉખેડીને મારે ભગવાનને સુખી સુખ્યા કરવા છે. શ્રીજી મહારાજનું જે વિઝન છે એ જ સત્પુરુષનું મિશન છે. શ્રીજી મહારાજનો જે ડિવાઇન માસ્ટર પ્લાન છે એને એક્ઝિક્યુટ આવા સત્પુરુષ કરે છે. તો આપણી નાની મોટી દરેક પ્રવૃત્તિના બેઝમાં, પાયામાં આ એક દિવ્ય સંકલ્પ છે. આના માટે આપણે સૌ ભેગા થયા છે કે ભગવાનનો સાક્ષાત્કાર થાય, આપણા આત્માનું કલ્યાણ થાય. કલ્યાણ એટલે શું? શ્રીજી મહારાજે કલ્યાણ નહીં પણ પરમ કલ્યાણની વ્યાખ્યા કરી છે. શ્રીજી મહારાજે બહુ જ ઓછા શબ્દમાં, બહુ જ સરળ ભાષામાં આપણે સૌને સમજાય એવી વાત કરી છે કે ભગવાન અને સંત મળે એ જ કલ્યાણ. મહારાજના પ્રસાદિક શબ્દ આપણે જોઈએ, મહારાજે સર્વશાસ્ત્રનો હાર્દ સાર રહસ્ય ગલિતાર્થ આપણે સમજાવે છે. શ્રીજી મહારાજ કહે છે કે ચાર વેદ, પુરાણ, શાસ્ત્ર, ઇતિહાસ સર્વેમાં એ જ વાર્તા છે કે ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણ કરી છે. અને જ્યારે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થાય છે ત્યારે એ જીવને એથી ઉપરાંત કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. આપણે શ્રીજી મહારાજ મળ્યા, પ્રમુખ સાંઈ મહારાજ મળ્યા, સ્વામી મહારાજ કહે છે કલ્યાણ નહીં, પરમ કલ્યાણ થઈ ગયું, મફતમાં આપી દીધું, જાઓ. આપણે કલ્યાણ લઈને બેઠા છે, આપણે ખબર પણ નથી. મહારાજ કે પ્રાપ્તિ થઈ ગઈ, કલ્યાણ થઈ ગયું, પણ એનો સાક્ષાત્કાર નથી થતો. એનો સાક્ષાત્કાર કરવા માટે શું કરવું પડે? મારે જે વચનામૃતમાં જ સમજાવ્યું, વર્તાનું 11મું વચનામૃત. શ્રીજી મહારાજ કહે છે કે તમને ભગવાન પણ મળ્યા છે, સંત પણ મળ્યા છે, એનો સાક્ષાત્કાર ક્યારે થશે? મહારાજ કહે છે કે જ્યારે સત્પુરુષમાં આત્મબુદ્ધિ થશે, દ્રઢ આત્મબુદ્ધિ, ત્યારે આત્માનું પણ દર્શન થશે અને પરમાત્માનું સાક્ષાત દર્શન થશે. સ્ટેપ વાઇઝ આપણે ગયા છે. આપણે સૌ આત્મા છે એ સૌથી મહત્વની બાબત છે. આત્મા માટે સૌથી મહત્વની બાબત છે આત્માનું કલ્યાણ, આત્માનું શ્રેય. એ આત્માનું કલ્યાણ એટલે શું? કે ભગવાન સંતની પ્રાપ્તિ થવી. એ ભગવાન સંતની પ્રાપ્તિનો આપણને અનુભવ ક્યારે થાય, સાક્ષાત્કાર ક્યારે થાય? જ્યારે સત્પુરુષમાં આત્મબુદ્ધિ થાય,
ત્યારે સ્વરૂપ નિષ્ઠા કયો, આત્મબુદ્ધિ કયો, પ્રીતિ કયો, હેત કયો, જે પણ તમે કયો, જુદા જુદા શબ્દો છે, કરી કરી કરી કરી કરી કરીને આપણે આ લક્ષ્ય પર આવીએ છીએ કે પ્રગટ ભગવાનમાં એની સાથે આપણે જોડાવાનું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ માં આપણે આપણે જોડાવાનું છે, એ જ આપણા માટે આત્યંતિક મુક્તિનું સાધન છે, આપણા આત્મા માટે પરમ શ્રેય આમાં સમાયેલું છે કે જેમ કરીને

આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે. સ્વામી આગળ કહે છે કે કદાચ કૃપાએ કરીને અખંડ મૂર્તિ દેખાતી હશે તો પણ શું. હવે આ તો હદ થઈ ગઈ ને. મહારાજ જેને કહે છે કે સૌથી કઠિન સાધન છે કે જેના થકી અધિક કોઈ પ્રાપ્તિ નથી, પ્રથમનું પહેલું વચનામત, એને પણ જ્ઞાન સ્વામી ઉડાડી દેશે કે હોય તો પણ શું આત્મબુદ્ધિ છે. મહાન સ્વામી એને સમજાવે છે કે સત્સંગના કોર્સમાં, સિલેબસમાં આ અપેક્ષિત છે. જેમ કોઈ વિદ્યાર્થી હોય અને અપેક્ષિત આખો કોર્સ ને કે આ તો આવશે જ, આ તો ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે, ફાઉન્ડેશન છે, આના વગર તો ચાલશે જ નહીં, કે બીજું બધું આમ ઓછો તાંશ આપણે કરશું પણ આ તો ફંડામેન્ટલ પ્રિન્સિપલ છે. એમ મહાન સ્વામી સમજાવે છે કે આપણો અપેક્ષિત છે. બીજું દર્શન આપે છે, કોઈક દવા હોય, દવામાં એક ઇન્ગ્રીડિયન્ટ હોય ને, એક તત્વ મુખ્ય હોય છે, ઓમાપ્રેઝોલ હોય અથવા તો સોડિયમ ડાયક્લોફેનેક હોય, જે પણ કોઈ દવા હોય, પેરાસિટેમોલ હોય, એક એનું તત્વ ઇન્ગ્રીડિયન્ટ કેમિકલ મુખ્ય હોય, બાકી બીજા કેમિકલ્સ બહુ જ ગૌણ એના અંશમાં હોય છે, આમ આમ શું કહેવાય, નજીવા પેલા એના પ્રમાણમાં હોય છે. એમ કે સત્સંગમાં આપણા માટે સૌથી મહત્વનો ઇન્ગ્રીડિયન્ટ, મુખ્ય પ્રાઇમ ઇન્ગ્રીડિયન્ટ એ આત્મબુદ્ધિ છે. બાકી બીજા બધા સાધન એને પુષ્ટ કરે છે. બીજા બધા સાધન આપણે ગૌણ નથી કરતા, કારણ કે જો આ હશે, સ્વામીનો સંતોનો શાસન કહેવાનો મતલબ એ છે કે જો આ હશે તો બીજું બધું જ એની પાસે પાછળ આવે. સ્વામીએ લખ્યું કે ધ્યાની ચતર્યા, જ્ઞાની ચતર્યા, પ્રેમી પણ ચતર્યા, કોણ ટક્યા સત્સંગમાં, જેને સત્પુરુષ સાથે પોતાનો જીવ જોડ્યો હતો એ ટક્યા છે. ટક્યા છે એટલું નહીં જ, પ્રગતિ પામ્યા છે, પ્રગતિ નહીં સ્થિતિને પામ્યા છે. આજથી 91 સાલમાં ડૉક્ટર સ્વામી વલ્લભ વિદ્યાનગર છાત્રાલયમાં હતા અને એ વખતે એમના સાથેનો પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ ગોઠવાયો હતો. એમાં બહુ જ સુંદર એક પ્રશ્ન ડૉક્ટર સ્વામીને પૂછવામાં આવ્યો. ડૉક્ટર સ્વામીને પેલા પ્રશ્ન કરતા પૂછે છે કે સ્વામી, 30 વર્ષ આપે સફળતાપૂર્વક આ ત્યાગ આશ્રમમાં વિતાવ્યા છે. 30 વર્ષ આપણને એક મોટી સિદ્ધિ છે, ખાલી પસાર થવું ને, એક દિવસ પડી જજો ખબર પડશે. 30 વર્ષ આપે સફળતાપૂર્વક આ ત્યાગ આશ્રમમાં તમે પસાર કર્યા છે, તો હવે એક વાક્યમાં, 30 વર્ષનો અમને અનુભવ નથી પણ તમારો 30 વર્ષનો અનુભવ એનો નિચોડ એક વાક્યમાં તમે જો આપી, આવું બોલે છે હજી પ્રશ્ન કરનાર, હજી વાક્ય પણ પૂર્ણ કરી દેતા. અને ડોક્ટર સ્વામી આમ ધાર દઈને બોલે, સત્પુરુષ. એક વાક્ય પણ નહીં, એક જ શબ્દમાં 30 વર્ષની સાથે, 30 વર્ષ નહીં, આપણે જે ઋષિમુનિઓની આપણે વાત સાંભળીએ છીએ, શાસ્ત્રમાં આપણે આખ્યાનો જોઈએ છે, જન્મો જન્મની સાધનાનું રહસ્ય એક શબ્દમાં જો સમાયેલું હોય તો એ છે સત્પુરુષ. પછી ત્યાગ વલ્લભ સ્વામી પણ અત્યારે પુણ્ય ઉપસ્થિતિ છે, એમના જ શબ્દોમાં આપણે સાંભળ્યા જ્યારે સંતોની શિબિર સાંકળીમાં થઈ હતી આજથી 2 વર્ષ પહેલા, ત્યારે એમનો પ્રવચન વિષય જ હતો સત્પુરુષમાં જોડાણ. બહુ જ સુંદર એક નાનો અંશ આપણે વાંચી સાંભળ્યા. આ પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીના સમુખના શબ્દો છે. પોતે કહે છે કે સત્પુરુષ કેવા છે, તો એ જ આપણું લક્ષ્ય છે, એમાં જ જોડાવાનું છે. કેવી રીતે? ગુરુ મય બની જવાનું છે, ગુરુ સ્વરૂપ થવાનું છે. જેમ ભગતજીને થઈ ગયું ગુણાતીત ઉઠો, એ આપણો આદર્શ છે, એ જ આપણો આત્મા છે, એમાં જ ભગવાન સમ્યક રહ્યા છે, એ જ આપણું લક્ષ્ય છે, ધ્યેય છે, મંજિલ છે, જે કયો એ જ છે, આપણું સર્વસ્વ છે, જીવન જ કહો ને. આ પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીએ આપણે સમજાવે છે. તો હવે આપણા માટે એકદમ ક્લિયર થઈ ગયું ને. એકવાર આપણે બરાબર લાઈન પકડાઈ ગઈ કે સત્સંગમાં આપણે હવે આ કરવાનું છે. પરસ્પર હરિભક્તોમાં આત્મબુદ્ધિની તો વાત તો છે જ, પહેલા સ્વામીમાં આપણે આત્મબુદ્ધિ, સ્વામીમાં જોડાશું બધું જ આપોઆપ, એમાંથી પ્રેરણા આપણે મળશે. આ એક આપણે ક્લિયર કટ લાઈન મળી ગઈ તો પછી આપણી સાધના કેટલી સરળ થઈ જાય છે, કેટલી સહેલી બની જાય છે. બીજા બધા જ આપણે ફાંફા મારવાના બધા બંધ થઈ ગયા ને. એકવાર વિદ્યાર્થીને ક્લિયર થઈ જાય કે હવે સાયન્સની લાઈનમાં આવી ગયો છું, એકવાર કોઈ વિદ્યાર્થી સાયન્સની ફેકલ્ટી પકડાઈ ગઈ, પછી આર્ટ્સના પુસ્તક વાંચે, હું સાયન્સનો લાઈનનો માણસ છું તો હું સાયન્સના પુસ્તક કેમ ના વાંચું. ઇવન એન્જિનિયરિંગમાં કોઈક માણસ દાખલ થાય મેકેનિકલ એન્જિનિયરિંગમાં, એ જ લાઈનની બીજી કોઈ બ્રાન્ચમાં એ પુસ્તક વાંચે કે ઇલેક્ટ્રોનિક્સમાં શું લખ્યું છે કે પેલા સિવિલમાં શું લખ્યું, મને જે લાઈન પકડાઈ છે એમાં મારે આગળ વધવું છે. આપને લાઈન પકડાઈ ગઈ છે, સત્પુરુષ આપણે સાક્ષાત પ્રાપ્ત થયા છે, એમાં આપણે જોડાવવાનું છે. જોડાણ એટલે શું? હવે કેવી રીતે જોડાવવું એને થોડુંક આપણે સમજીએ. હવા હોય આમ અહીંથી થોડીક હવા લેના

કે હવા લઈને આમ જોડાનો કંઈક એમાં દાખલો પડે છે, જોડાઈ લીધ છે, ભેગી જ છે. પણ બે કાગળને આપણે જોડાવાય તો આમ બે કાગળ હોય અને બરાબર ચોંટાડવા હોય તો શું જોઈએ આપણે? ગુંદર જોઈએ, બરાબર? નહીં તો આમ ઉડી જાય, ગુંદર જોઈએ. પણ કાપડને આમ ચોંટાડવું હોય તો ગુંદર કામ આવે? ત્યાં શું લેવા પડે? સ્ટિચિસ લેવા પડે, ટાંકા લેવા પડે. પણ બે લાકડાના પીસ એમાં કંઈ ટાંકા લેવાય છે? હે, લાકડું આપણે જોઈન્ટ કરવું હોય એના માટે આપણે શું મારીએ છીએ? આપણે ખીલી મારીએ છીએ. હં, ખીલી, ખીલીથી બરાબર એનો જોઈન્ટ થઈ જાય. પણ લોખંડમાં ખીલી કામ ના આવે. બે લોખંડના પેલા સળિયા હોય એને આપણે જોઈન્ટ કરવા હોય તો શું કરવું પડે? ત્યાં આપણે વેલ્ડિંગ કરીએ છીએ ને, બરાબર એના જે ભાગ છે એ ઓગાળી દે છે, એનું ત્યાં સ્વરૂપ મીટાઈ જાય છે અને બરાબર પછી સાંધો બાજી જાય છે. એમ હવે આપણો જીવ છે, સત્પુરુષનો પણ આત્મા છે, કેવી રીતે જોડવું? એમાં કંઈક ફેવિકોલ કામમાં નથી આવવાનું, કંઈ ટાંકા પણ નથી લેવાના, એમાં કંઈક ખીલી કે બીજું કંઈ કામમાં નથી આવવાનું. તો સત્પુરુષ સાથે આપણે વેલ્ડિંગ કેવી રીતે કરી શકીએ? તો પહેલાં આપણે સમજીએ કે આપણું હકીકતમાં સ્વરૂપ કેવું છે. આપણે પણ આત્મા છે, આપણે પણ ચૈતન્યમય છે, અને સત્પુરુષ પણ પોતે આત્મા છે, પોતે બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે, પોતે સચ્ચિદાનંદ રૂપ છે, બે ચૈતન્ય છે. બેને જોડા માટે એક જ તત્વ ત્યાં કામ કરશે જે ચૈતન્ય હોય, એ છે જ્ઞાન. સત્પુરુષ સાથે જોડાવા માટે એક જ વસ્તુ કામ કરશે, એ છે સત્પુરુષનું જ્ઞાન, સત્પુરુષનું સ્વરૂપનું જ્ઞાન. સત્પુરુષ કેવા છે? પ્રમુખ સાહેબ મહારાજ કેવા છે આપણે નથી જાણતા, જાણીએ છીએ ને. અહીંયા કોઈ આપણે કાર્ય કરી ગમે તે હરિભક્તને આપણે ઉભા કરીને અત્યારે આખું લિસ્ટ આપી દઈએ, પ્રમુખ સ્વામી મહારાજ કોણ છે? ક્યારે સ્વામી તમે જાણતા? જેને અક્ષરધામ બાંધ્યું છે પ્રમુખ સ્વામી, જેને 500 મંદિરો બાંધ્યા, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવી ગયું સ્વામીને તો. અને એટલું જ નહીં, ખાલી મંદિર બાંધનાર એવા નહીં પણ વિશ્વની જે સૌથી 20 પ્રતિભા સંપન્ન વ્યક્તિઓ છે એમાં પ્રમુખ સ્વામી મારું નામ છે, જેને અત્યારે ઠેર ઠેર દેશ પરદેશમાં આમ સ્વામિનારાયણનો જય જયકાર વગાડી દીધો છે, તાની હિન્દુ ધર્મની ધજ લેવડાવી છે. અને જે અત્યારે દિલ્હીમાં પણ અક્ષરધામ બાંધી રહ્યા છે, મિસ્ટિક ઇન્ડિયાના પણ પ્રેરણાના પ્રમુખ સ્વામી મહારાજ છે, જેને 50,000 હરિભક્ત સ્વયંસેવકની ફોજ તૈયાર કરી છે, લાખો હરિભક્તો તૈયાર કર્યા છે, 700 ઉપરાંત સંતોને દીક્ષા આપી છે, એ પ્રમુખ સ્વામી મહારાજ છે. એમાં ક્યાં મોટી વાત છે? જાણીએ છીએ ને આપણે તો. પણ જો આ કશું ના હોય તો પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામ ગાંધીનગર બનાવ્યું એટલે પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ બન્યા. તો 1992 પહેલા શું હતા પ્રમુખ સ્વામી? અને 6 મહિના પછી જયારે અક્ષરધામ દિલ્હીમાં ઉદઘાટન થશે તો પ્રમુખ સ્વામી બદલાઈ જશે? વોટ મેક્સ પ્રમુખ સ્વામી પ્રમુખ સ્વામી? આ કશું જ ના હોય. જેમ નિત્યાનંદ સ્વામી વાત કરી ને મહારાજને કે મહારાજ કદાચ હું એવી કલ્પના કરી શકું કે આપ આ વડોદરાની દાંડિયા બજારમાંથી તમે પસાર થતા હો, આજુબાજુ કોઈ સંતો હરિભક્તો પાર્ષદો કાઠી દરબારો કોઈનો સંગ નથી, એકલા તમે ચાલો છો. સોરી, એકલા નહીં, બાજુમાં છે. કોણ છે? મિસિસ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ, તમારા ધર્મપત્ની છે બાજુમાં. તમે લગ્ન કર્યા છે, લગ્ન કર્યા એટલે છોકરા તો હોય જ, એક છોકરો ખભે છે, એક છોકરો કેડે છે, એક છોકરો તમારી લુંગી ખેંચે છે, લુંગી નહીં પાટલી લુંગી છે, પાછી જરિયાતી વસ્ત્ર નથી, માથે મુગટ નથી, સોના અલંકાર નથી, વસ્ત્ર ફૂલના આભૂષણ નથી, સાવ બેહાલ તમારે છો, તમારા ફાટેલા કપડાં છે, તમારો છોકરો રડે છે, ભૂખ્યો મરે છે કે પપ્પા પપ્પા મને કંઈક ખાવો ન આપો, એના નાકમાંથી સેડા નીકળે છે, તમારી ફાટેલી જે ફૂલાણું ફાટેલું ફૂલાણુંમાંથી તમે એના સેડા તમે સાફ કરો છો, અને તમે ભીખ માંગો છો કે ભાઈ સાહેબ રોટલો આપો રોટલો આપો, તમારી સામે કોઈ થૂકવા પણ તૈયાર નથી, એવી પરિસ્થિતિમાં પણ મને લેશ માત્ર શંકા ના થાય કે આપ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નથી. આ સ્વરૂપ સમજ્યા કહેવાય. આવું સ્વામી માટે આપણે વિચારી શકીએ? ડોક્ટર સ્વામી ઘણી વાર આ બહુ લડાવીની વાત કરે છે. માની લો કે અક્ષરધામ જે છે આતંકવાદીને નષ્ટ કરી નાખ્યો. હા, એકવાર તો નિષ્ફળ ગયા પણ બસ સાવ જમીનદોસ્ત કરી નાખ્યો. અને 500 એ 500 મંદિર સરકાર હસ્તક થઈ ગયા છે, એક પણ સાધુ રહ્યો નથી, બધા જ જતા રહ્યા છે, એક પણ હરિભક્તો નથી, સ્વામી સામે કોઈ આમ જોવા માટે તૈયાર નથી. અને એટલું જ નહીં, છાપામાં મેગેઝિનમાં ટીવી ચેનલ આસ્થા ચેનલ ઉપર 150 દેશોમાં જીવન પ્રસારણ શું થાય છે? પ્રમુખ સ્વામીની ટીકા કે પ્રમુખ સ્વામી આ વાત ને ક્યાં ગયા? પ્રમુખ સ્વામી હવે મોટા મોટા મંદિરો બાંધે ને ક્યાં ગયું બધું?
અને પ્રમુખ સ્વામી મહારાજ સાવ બેહાલ છે, ભિખારીની જેમ રસ્તા પર આમ ફાફા માંડે છે કે ભાઈ સાહેબ કંઈ ખાવું ના પણ. અને ડોક્ટર સ્વામી કહે છે ને, ખેતરમાં એકલા બેઠા હોય, છાયો પણ નહીં, બગાસો ખાતા હોય, એ વખતે આપણે પ્રમુખ સ્વામી મહારાજ કેવા લાગે? બહુ વિચાર માંગી લે એમ છે. અત્યારે તો સત્સંગની ભર જોવાની છે, અત્યારે બે પેશન સૂર્ય મધ્યાને જ તપે છે, આપણે બધા જ આમ છાતી ફૂલીને આપણે સમાજમાં ચાલે છે. પ્રમુખ સાહેબ મહારાજ મારા ગુરુ છે. જોયું, તમે જોયું કે નહીં, આસ્થામાં શિકાગોમાં પ્રતિષ્ઠા થઈ, હ્યુસ્ટનમાં પ્રતિષ્ઠા થઈ, આપણે એમનો કેસ છે અત્યારે. પણ આવું કશું ના હોય તો પ્રમુખ સાહેબ મહારાજ મનાય કે અક્ષર બ્રહ્મ છે, જે શાસ્ત્રમાં વેદો ઉપનિષદ બ્રહ્મસૂત્રમાં જે અક્ષર બ્રહ્મનો મહિમા કહેવાયો છે, ચિદાકાશ છે, જગતનો આધાર છે, રોમે રોમમાં અનંત કોટી બ્રહ્માંડો ફરે છે, એ મહિમા ક્યારે સમજાય? સ્વરૂપતઃ તત્વતઃ અઘરું છે, બીજું કશું નહીં. એ વાત અત્યારે આપણે જવા દઈએ, આપણે લેવાની આપણે વાત કરીએ. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આપણી સમક્ષ જે સ્વરૂપમાં વિરાજમાન છે, જે પોતે કાર્ય કરી રહ્યા છે, જે સ્વરૂપ પોતે એમને ધારણ કર્યું છે, એ સ્વરૂપ પણ આપણે કેટલા અંશે જાણીએ છીએ. એ જાણવા માટે, એ જ્ઞાન મેળવવા માટે કદાચ તત્વત હોય તો ઋષિમુનિઓ કહી ગયા હાથ ઉચા કર નહીં, કે નેતી નેતી, અમારી બુદ્ધિ શક્તિ જ્યાં નહીં પહોંચે. આમ તો સ્વામી આપણું અત્યારનું જે સ્વરૂપ છે ને, સામાન્ય લૌકિક આપણા જે આપણા જેવા જે ગુણો છે, પંચ્યુઆલિટી અથવા તો એમની ચીવટ અથવા તો એમની શુદ્ધિ માટેનો જે આગ્રહ, આવા સામાન્ય ગુણો પણ નેતિ નેતિ જેવા છે. પણ આપણે સમજાય આપણા લેવલ ઉપર જે પણ એમનું વ્યક્તિત્વ છે, એ સમજવું એ આપણા માટે અત્યારે સાધના છે. અને એ સાધનામાં વધારે આપણે કંઈક આગળ વધી શકીએ એના માટે આપણે ભેગા થયા છે. કોઈક વ્યક્તિને આપણે પરિચય માટે હોય, કોઈક બહુ દૂર આમ વ્યક્તિ હોય, આપણે આમ કેવી દેખાય, તો આમનો ચહેરો આવો છે, ચશ્મા પહેર્યા છે, દાઢી પણ રાખી છે, વાળ સહેજ ધોળા છે, આપણે સ્થૂળ પરિચય આપી શકીએ. પણ થોડીક પછી મુલાકાત થાય કે શું વડીલ, આપનું નામ શું, ક્યાંથી આવો છો, આપનું વતન શું, શું વ્યવસાય કરો છો, આપના કુટુંબીજનો, તમારા છોકરા છૈયા કેટલા ધોરણ ભરે છે, શું કરો છો, આપણે થોડોક વધારે પરિચય કરીએ છીએ, આપણે નજીક આવીએ છીએ. અને નજીક આવું તો હવે આપણે સ્વામી બાપાને નજીક આવું એનું નામ જ ઉપનિષદ. ઉપનિષદની સંસ્કૃતમાં વ્યુત્પત્તિ આ જ થાય છે, ઉપ એટલે કે નજીક, અને ની વત્તા શદ ધાતુ એટલે કે બેસવું. ગુરુની પાસે નજીક જઈને બેસવું એ ઉપનિષદ. પ્રમુખ ઉપનિષદ આપણે નામ શા માટે આપ્યું છે એનો વિશેષ વિચાર અને વિસ્તાર આપણે આવતીકાલે કરશું. હજી આપણે ત્યાગવલ્લભ સ્વામીના આશીર્વચનનો પણ લાભ લેવાનો છે. પણ પ્રમુખ ઉપનિષદનો આ જ એકમાત્ર આપણો હેતુ છે કે સ્વામી બાપા જે આપણા આત્માનો કલ્યાણ કરનારા છે એનો વિશેષ આપણે પરિચય મેળવી શકીએ, વિશેષ આપણે નજીક જઈ શકીએ, એમના પ્રસંગો દ્વારા એમનું જે દિવ્ય અને અદ્વિતીય, એમનું જે વિરલ અગાધ વ્યક્તિત્વ છે એનો થોડોક આપણે વધારે પરિચય કેળવી શકીએ. એના માટે આપણે લઈએ છીએ એમના પ્રસંગો. પ્રસંગોને પણ આપણે એક થોડાક માળખામાં થોડું કંઈક એને આધાર મળે એના માટે આપણે એને ઢાળીએ છીએ. એક શ્લોકના આધારે એના સંદર્ભમાં આપણે પ્રસંગો જોવાના છે. જે આપણે શ્લોક જોવાના છે એ કંઈ ઉપનિષદનો પણ નથી, ગીતાનો નથી, કોઈક એવા શાસ્ત્રનો પણ નથી, પણ એટલો પ્રાચીન શ્લોક છે કે આજે ભારતના દરેકે દરેક વ્યક્તિને હોઠે રમતો હશે, દરેકના જીવનમાં વણાઈ ગયેલો હશે, દરેકને અનાયાસપણે એ કંઠસ્થ થઈ ગયો હશે. એ છે આપણો એક પ્રિય અને જાણીતો શ્લોક, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. આજના પ્રથમ દિવસે આપણે પહેલાં સમૂહમાં એનું સાથે ગાન કરીએ, હાથ જોડીને સ્વામી બાપાની મૂર્તિની સ્મૃતિ સાથે.

0: આમાં જે જુદા જુદા પાત્રો કહેવામાં આવ્યા છે, માતા છે, પિતા છે, બંધુ છે, એ દરેક પાત્રના પરિપ્રેક્ષ્યમાં આપણે સ્વામીશ્વરની વ્યક્તિત્વ જોવાના છે. સાચી માતા કોને કહેવાય? અથવા સાચી માતા કેવી હોવી જોઈએ? સ્વામીશ્રીમાં આવું સાચું માતૃત્વ કેવી રીતે આપણે ચરિતાર્થ થતા આપણે દેખાય છે? સ્વામીશ્રી આપણા માટે સાચા માતા કેવી રીતે બન્યા છે એ આપણે બધા પ્રસંગો દ્વારા જોઈશું. સાચા માતાના જે લક્ષણો, બહુ જ સિમ્પલ ફોર્મેટ છે, દરેકના આપણે એવા લક્ષણો જોશું અને સ્વામી આપણા પ્રસંગો દ્વારા એ આપણા સાચા માતા, સાચા પિતા એ કેવી રીતે બન્યા છે એના દ્વારા આપણે ધીમે ધીમે આગળ સ્વામી આપણા પ્રસંગો દ્વારા સ્વામી આપણો થોડુંક વધારે પરિચય આપણે મેળવશું. આમાં બધા જ પ્રસંગો કંઈક નવા આવવાના છે, અશ્રુતપૂર્વ છે એવું પણ નથી, નવા જૂના બધું મિક્સ આવશે. આમ તો સદગુરુ સંતો આપણે સમજાવે છે કે જ્યાં સુધી આત્મસાત ના થાય ત્યાં સુધી આપણા માટે બધી વાત નવી જ છે. પણ જો ખરેખર બધા જ પ્રસંગો આમ એક ટોપિક નીચે એક સળંગ સિરીઝમાં આવે તો એની અસરકારિતા જુદી થાય છે. અને બહારનું મેટર પણ આપણે બહુ આપણે આપવા નથી, પ્યોર સ્વામી આપવાનો પ્રસંગો. ક્યારેક થોડીક વાર્તો, થોડી કદાચ કંઈક કડીઓ કે કાવ્યોને દ્વારા સ્વામી બાપાના પ્રસંગોને પુષ્ટિ મળે, સ્વામી બાપાના જે ગુણને થોડુંક વધારે આમ એને ઉપાડ આવે એટલા પૂરતું જ આપણે થોડુંક આધાર લેશું. પણ સ્વામી બાપાના પ્રસંગો દ્વારા જ સ્વામી બાપાને આપણે બોલવા દઈએ, સ્વામી બાપાને વ્યક્તિત્વને વ્યક્ત થવા દઈએ કે સ્વામી બાપા આપણા માટે શું છે, સ્વામી બાપા માટે, સ્વામી બાપા મારા જીવનનો એવો શું ભાગ છે, એવા એમના પ્રસંગો દ્વારા આપણે આગામી 27 દિવસ દરમિયાન આપણે જોવાના છે. આમાં પ્રયત્ન એટલો જ છે. આપણે બધાને ખ્યાલ છે આ આપણી ઘરની સભા છે, આવો કંઈ ગ્રંથ આપણે કોઈ વિસ્તારની સભામાં અથવા કંઈક બહાર જાહેર સભામાં આપણે નથી કરતા, કારણ કે આપણા માટે એક અંગત આ વિષય છે. સ્વામીશ્રી આપણા માટે સૌથી અંગત છે, જીવન પ્રાણ છે, એટલે એમનો મહિમા ગાવો મુક્ત કંઠે એ આપણા માટે લાવવો છે. આ કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી, આ કોઈક પીઆરનો પેલું કંઈક પ્રોગ્રામ નથી, આ કોઈક પેલી જાહેર સભા નથી, આ કોઈક ફંડરેઝનો પણ કંઈક કાર્યક્રમ નથી. આપણે બધા જ શુદ્ધ મુમુક્ષુઓ છે. આપણે સ્વામીશ્રીનું શરણનું સ્વીકાર્યું છે, મહારાજનું શરણનું સ્વીકાર્યું છે, તો એવા એક શુદ્ધ મુમુક્ષુ ભાવથી આપણે આ પારાયણનો આપણે લાભ લઈએ કે જેના માટે આપણે આ સત્સંગ અપનાવ્યો છે. આપણે બધાના મનમાં એકદમ સ્પષ્ટ છે કે પ્રમુખ સ્વામી મહારાજ આપણા ગુરુ છે, કે જેના દ્વારા મારું મોક્ષનું દ્વાર ઉઘાડું થશે, જેના દ્વારા મારું ભાગવત ધર્મ પોષણ પામશે, કે જે મારું અનાદિ અજ્ઞાનતાર છે, જે મને જન્મ જન્મના બંધનમાંથી છૂટાડશે, જે મારી અનાદિ અજ્ઞાન અવિદ્યા વાસના પ્રકૃતિ સ્વભાવ જે પણ કંઈ દોષ એ તારશે, જે મને ભગવાનના ધામમાં પહોંચાડશે, જે મને મારા બધા જ સ્વભાવમાંથી મને મુક્ત કરી મને શુદ્ધ બુદ્ધ કરીને મને ત્યાં ભગવાનના ખૂણા બેસાડશે, જે મને પરમ આનંદનો ભોક્તા બનાવે છે, ભગવાનને સુખે સુખ્યા કરવા છે, જે મારું કાંડું ઝાલી અને મહારાજને અક્ષરધામમાં પહોંચાડી શકે એવા સમર્થ છે, એવા ગુરુનો પરિચય મારે કેળવો છે, એવા એક શુદ્ધ અને શુભ આશયથી આપણે પારણમાં જોડાઈએ અને મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે વિશેષને વિશે આપણને લાભ મળે. આજે પ્રથમ દિવસે આચમન રૂપે ફક્ત એક જ આપણે પ્રસંગ જોઈશું કે સ્વામી બાપાના મનમાં પણ આ જ છે, સ્વામી બાપાને પણ આપણી પાસે આ જ કરાવવું છે. 1991 સાલનો પ્રસંગ છે. આપને ખ્યાલ છે કે એ વખતે અમેરિકા ખાતે મોટા પાયે ભવ્ય પાયે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન આખું કરવામાં આવ્યું હતું. એ નિમિત્તે ભારતમાંથી પણ કેટલાક યુવાનો ડાન્સ માટે, પહેલાં નૃત્ય માટે ત્યાં જવાના હતા. દેશના જ આપણા યુવકો હતો, એ લોકો દેશમાં જ રહીને પહેલાંનું કોઈ સિલેક્શન થયું, પછી એ લોકોની બહુ સારી ટ્રેનિંગ લેવામાં આવી અને પછી એ લોકો અમેરિકા જવાના હતા આ બધા લોક નૃત્ય કરવા માટે. બધા છોકરાઓની ઈચ્છા થઈ કે આપણે જતા પહેલાં સ્વામી બાપાને છેલ્લા દર્શન કરી લે, આશીર્વાદ મેળવી લે. સ્વામી બાપા એ વખતે ગોંડલ વિરાજમાન હતા. બધા યુવાનોનો આખો સંઘ ત્યાં જાય છે સ્વામી બાપા પાસે, સ્વામી બાપાના દર્શન સમાગમ કરે છે. પછી જે બીજે દિવસ સવારે સ્વામી બાપાના નિત્યક્રમ પ્રમાણે પૂજાપાઠ સ્વામી પતાવી ઠાકોરને દર્શન કરી અને પછી યોગી બાપાને ત્યાં સ્મૃતિ મંદિર આવે છે. ત્યાં છત્રી જે છે ત્યાં સ્વામી બાપાએ પ્રદક્ષિણા કરી, પછી બાપા યોગી બાપાની જે મૂર્તિ છે ત્યાં પણ પ્રદક્ષિણા કરી અને યુવકોને ઊભા રાખ્યા ત્યાં. સ્વામી બાપાએ પ્રદક્ષિણા પૂરી કરી અને ત્યાં આગળ આવીને ઊભા હોય છે, ત્યાં બધા યુવકો હોય છે. એમાં એક યુવક, એનું નામ હતું જયેશ ભાવસાર, એનો હાથ પકડે છે. બીજા બધા પણ યુવકો છે, બધાને સંબોધીને વાત કરે છે. બાપા શું કહે છે કે જો તમે અમેરિકા જાઓ છો યોગી બાપાની સેવા કરવા માટે. તો યોગી બાપા આપણા માટે કોણ છે? પ્રમુખ સાહેબ મહારાજ બધા યુવકોને કીધું, આપણે ગાઈએ છીએ ને, ચાલો ગાઓ બધા. અને એ વખતે યોગી સ્વામી બાપાએ બધા જ પેલા યુવાનોને શ્લોક ગવડાવ્યો, આ તમેવ માતા ચ પિતા તમે. બધા સમૂહમાં સ્વામી સાથે એ શ્લોક ગાયો. પછી સ્વામી એના પર નિરૂપણ કર્યું. સ્વામી કહે છે કે યોગી બાપાની સેવા કરવા માટે જાઓ છો તો એ જ આપણી માતા છે, એ જ આપણા પિતા છે, એ જ આપણા સ્વજન છે, એ જ આપણા મિત્ર છે, એ જ આપણું સર્વસ્વ છે. આ યાદ રાખશો તો ડંકો વાગશે, જાઓ. સ્વામી બાપાને પણ આપણી પાસે આ જ કરાવવું છે. તો આપણે પણ એમના ચરણમાં આજે એ જ પ્રાર્થના કરીએ કે આ વિશેષને વિશેષ શ્લોક અને એમના પ્રસંગો આપણા જીવનમાં દ્રઢ થાય, આપણા જીવનમાં પણ આપણે ડંકો વાગી મારી શકીએ અને એમનો રાજીપરા પ્રાપ્ત કરી શકીએ, એ બળ બુદ્ધિ શક્તિ પ્રેરણા આપણે સૌને આપે. ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: વર્ષના 12 મહિના છે, પરંતુ એમાં શિયાળો આવે ત્યારે આપણે એમાં સારા સારા પાકનું સેવન કરતા હોઈએ છીએ. કારણ કે શિયાળાની ઋતુ એવી છે કે જે કંઈ આપણે એવા પૌષ્ટિક ખોરાક લઈએ એ સારી રીતે હજમ થઈ જાય. શિયાળામાં આપણો જઠરાગ્નિ આમ પ્રદીપ્ત હોય છે એકદમ, એટલે ગમે તેવા સારા ભારે પૌષ્ટિક આપણે પાકનું સેવન કરીએ તો ખરેખર એનો ગુણ આખું વર્ષ સુધી આપણે તે રહે. એમ પવિત્ર ચાતુર્માસને વિશે પણ અને એમાં પણ ખાસ કરીને આ પવિત્ર શ્રાવણ માસમાં આપણને ભગવાનની જે કથા વાર્તા સાંભળવાનો જે લાવો છે એનાથી આજે આપણામાં ખરેખર આપણી નિષ્ઠા છે, આપણી શ્રદ્ધા છે એ બરાબર બળવત્તર થાય છે, એ બરાબર એની દ્રઢતા આપણા જીવનમાં રીતે વધે છે રીતે. તો આજે ખરેખર આપણે સૌ એવા ખૂબ ભાગ્યશાળી છે કે આ પવિત્ર શ્રાવણ માસમાં, આજે તો સોમવતી અમાસ બહુ સારો દિવસ રીતે કહેવાય, એ સોમવતી અમાસના દિવસે જ આજે આપણી આ પારાયણનો શુભ આરંભ રીતે થયો એ ખરેખર આપણા માટે અતિશય આનંદની વાત છે. તો હવે આપણે આ લાભ સારી રીતે લેવાનો છે, કારણ કે આજે મહારાજે પણ આની અગત્યતા રીતે દેખાડી છે. પ્રથમનું 32 વચનામ છે, એમાં શ્રીજી મહારાજ રીતે કહે છે કે આ જીવનું જે કલ્યાણ થાય અને આ જીવ માયાને તરીને ભ્રમરૂપ થાય એને માટે તો પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન એના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથાદિ એ જ છે, એને કરીને જ આ જીવ માયાને તરે છે અને અતિ મોટાઈને પામે છે અને ભગવાનનું જ અક્ષરધામ એને પામે છે રીતે શ્રીજી મહારાજે પણ આ જ વાત રીતે આપણને સમજાવી છે. રીતે મહારાજે આમ તો વચનામૃતમાં બધે છૂટી છવાઈ બધી ઘણી વાતો રીતે કરી છે, પરંતુ એમાંથી આપણે આવા મુદ્દાના જે શબ્દો છે એ આપણી રીતે પકડવા પડે રીતે. આજે કે આમાં મહારાજ રીતે કોઈ ને કે આજે ખરેખર જીવનું જે કલ્યાણ થાય કે તો જીવનું જે મોક્ષ થાય એને માટે તો મારે શું કે પુરુષોત્તમ એવા જે વાસુદેવ ભગવાન કે તો આજે સર્વોપરી ઈષ્ટદેવ છે આપણા સ્વામિનારાયણ ભગવાન, એના પ્રત્યક્ષ સ્વરૂપનું જ્ઞાન, ધ્યાન, કીર્તન અને કથા, બસ. કારણ કે જે સ્વરૂપમાં આપણી રીતે જોડાવાનું છે તેમ આજે જ્યારે દ્રૌપદીનો સ્વયંવર રીતે રોજાયો ત્યારે દ્રોણાચાર્યને એમાં ઇન્ટરવ્યૂ લેવા માટે રાખવામાં આવ્યા હતા. કારણ કે એ સ્વયંવરમાં તો બધા ઘણા રીતે આવેલા અને બધાને એ કરવા જાય તો એમાં તો ઘણો સમય જાય, પણ એને માટે જેમ આજે નહીં કોઈ સારી એવી પોસ્ટ હોય તો એને માટે બધા તો ઘણી એપ્લિકેશન આવે, પણ એમાંથી પછી એમાંથી થોડી એક્ઝામ લેવામાં આવે, રિટર્ન ટેસ્ટ લેવામાં આવે. એ રિટર્ન ટેસ્ટમાં અમુક પાછા પાસ થાય તો એમાંથી પાછા વળી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં રીતે આવે, એમાંથી પાછું સિલેક્શન રીતે થાય. તો એવી રીતે અહીંયા પણ રાખવામાં આવ્યું હતું. તો બધા ત્યાં આગળ આવે બધા ઉમેદવારો, પછી દ્રોણાચાર્ય પૂછે કે ભાઈ તમને શું દેખાય છે? એટલે બધા કે ઓહો આવી વિશાળ સભા, આ બધો પર્વત. દ્રોણાચાર્ય કે બરાબર છે, બેસી જાઓ. એ રીતે બધા કેટલાય રીતે આવ્યા, અને બધા, કારણ કે જે એ લોકોને તો આવું બધું દેખાતું એ વાત કરી હતી. પછી જ્યારે અર્જુનનો વારો રીતે આવ્યો અને અર્જુનને પછી ભાઈ તને શું દેખાય છે? અર્જુન કે મને કંઈ નથી દેખાતું, મને તો બસ ખાલી પેલું ઝાડ ઉપર પક્ષી છે ને એ જ મને તે દેખાય છે. એટલે દ્રોણાચાર્ય કે આ કંઈક નિશાનની નજીકમાં છે, એટલે કે હજુ પણ તારી દ્રષ્ટિનો બરાબર સંકોચ કર, હવે શું દેખાય છે? તો કે હવે ફક્ત પક્ષીની આંખ દેખાય છે. તો કે હવે બાણમાં રીતે, અને એ રીતે અર્જુને એ જે નિશાન હતું એ રીતે પાડ્યું અને સમીવર પોતે રીતે જીત્યા રીતે. એટલે કહેવાનું શું કે આ જે નિશાન, આ જે નિશાન આપણે સિદ્ધ કરવું હોય, નિશાને વેંધવું હોય, તો આપણી દ્રષ્ટિ એ નિશાન તરફ જ એ પ્રત્યે જ રીતે હોવી જોઈએ, તો જ એ નિશાન આપણી રીતે પડે રીતે. એમાં જે આ દેહ કરીને આપણું નિશાન શું છે, રીતે બ્રહ્મરૂપ થવાનું, બ્રહ્મરૂપ થવાનું નિશાન છે આપણું, કે આ દેહ કરીને આપણે બ્રહ્મરૂપ થવું છે. તેને માટે મહારાજ કહે છે ને કે પ્રત્યક્ષ સ્વરૂપ છે ભગવાનની રીતે. અત્યારે એના એ સ્વામિનારાયણ ભગવાન અત્યારે આપણને પ્રત્યક્ષ સ્વરૂપે પ્રમુખ સાહેબ મહારાજ દ્વારા રીતે મળ્યા છે રીતે. તો મારે કે એ સ્વરૂપનું જ જ્ઞાન, એનું જ ધ્યાન, એનું જ કીર્તન, એની જ કથા, કારણ કે તો જ એમાં આપણું સર્વ પ્રકારે એનું રીતે જોડાય રીતે થાય રીતે. તો આજે એ વસ્તુ છે, અને એટલા માટે જ એ આજે પ્રત્યક્ષ સ્વરૂપનું જેટલા આપણને વિશેષ ને વિશેષ એ પ્રકારનો મહિમા રીતે સમજાય, તો એ મહિમા સમજાય તો એવી લગ્ની લાગે આપણને. આજે જેટલો એમને વિશે આપણને મહિમા સમજાય તો એને કરી આપણે પ્રાપ્તિ તો થઈ છે આજે ખરેખર આપણા પુણ્ય મહારાજના કૃપાએ કરીને, અને પૂર્વના કંઈક આપણા પુણ્ય છે તો એ આપણને આજે પ્રગટ સ્વરૂપ મહારાજનું પ્રભુ સ્વામી મહારાજ એ આપણને ઓળખાયા છે રીતે, એ બહુ મોટી વાત છે રીતે. પણ હજુ આ વસ્તુ કેવી છે, તો જેમ બાળક હોય ને બાળકના હાથમાં સરસ કિંમતી ઘડિયાળ હોય ને એના જેવી વાત છે, કે બાળકને એનો મહિમા ના હોય રીતે. એને કોઈ ચોકલેટ આપે ને કે લે બાબા તું આ ઘડિયાળ આપ મને, તો આપી દે રીતે. તો આજે આપણે પણ એવું છે, આજે અનાયાસે આપણને આ યોગ થઈ ગયો છે, એટલે હજુ જોઈએ એવો એમનો મહિમા એ હજુ સમય, અને એ પણ કઠણ છે. આજે એ પ્રકારનો એવો જીવો છે એમનો મહિમા એ આજે સમજાવવો કઠણ છે રીતે. પણ એ મહિમા આજે આ સમજવાનું આ ઉત્તમ સાધન છે. કોઈ પણ વ્યક્તિનો મહિમા એ આપણને શાને કરીને સમજાય છે? આજે કોઈ વ્યક્તિ અહીંયા કોઈ પણ આજે મનુષ્ય છે, આજે દાખલા તરીકે કલેક્ટર હોય કે આજે ચીફ મિનિસ્ટર હોય, હવે એ છે તો આપણા જેવા માણસ જ ને, છતાં પણ એનો મહિમા શાને કરીને છે? એનું કાર્ય કરીને, એના હોદ્દા કરીને રીતે, એને કરીને એનો મહિમા છે રીતે. એમ આજે પ્રમુખ સાહેબ મહારાજ પણ આપની રીતે મળ્યા છે રીતે ખરેખર. પણ એનો આ વિશેષ ને વિશેષ જેમ સમજાય એમ એ સહેજે એમના તરફ ખેંચા મહિમા સમજવાનું આજે આ જ એક ઉત્તમ સાધન છે, કે એમનું જીવન, એમનું કાર્ય. આજે કોઈ પણ વ્યક્તિની મહત્તા એ આજે

0: સારા
1: રીતે. પણ આજે એક મોટા મોટી વસ્તુ એ જ છે કે પ્રમુખ સાહેબ મહારાજનું જીવન એટલે એકદમ ઓપન લાઈફ, એકદમ ખુલ્લું જીવન છે એમનું. પ્રમુખ

0: તારા.
1: આજે આમ તો આપણે બધા જ વ્યવસ્થિત જ છે રીતે, એવા પ્રસંગો બને ત્યારે એ પ્રસંગોમાં આપણે કેટલા નિવડીએ છીએ

0: અને એટલું જ નહીં પણ આજે અહીંયા આગળ જે કંઈ હું તો એક નમ્ર સૂચન પણ કરીશ કે આપણે સહેજ કંઈ કાગળ પેન નોટબુક લઈને આવીએ, એવા અમુક જે પ્રસંગો છે એને નોંધતા જઈએ. કારણ કે આપણી એક યાદશક્તિ કેટલી છે ને, અહીંયા કલાક સુધી કેટલાય પ્રસંગો એનું એ થઈ જાય, આપણે એમાંથી કેટલા યાદ રાખી શકીએ. પણ એ એના મુદ્દા જ પ્રસંગનું ખાલી એક હેડિંગ જ નોંધ્યું હોય રીતે. અત્યારે જેમ પ્રસંગ એમને કહ્યો કે ભાઈ આ રીતે ગોંડલમાં પ્રમુખ સાહેબ મહારાજે આ યુવકોને વાત કરી, બસ તેના પરથી એ આખો પ્રસંગ પછી આપણે રિકલેક્ટ કરી શકીએ રીતે, એને વાગોળી શકીએ રીતે, એ અગત્યનું છે. પ્રસંગ તો સાંભળીએ પણ એ પ્રસંગનું પાછળ એની જે વાગડવું, જેમ પેલા ઢોર છે એ ઢોર એક વખત ખાય પણ પછી એને બહાર કાઢી એને બરાબર ચાવીને અંદર એને એક રસ કરીને કરે તારેનું દૂધ થાય રીતે, એમ આજે પ્રસંગો તો આપણે સાંભળીએ પણ એની પાછળ એટલું મનન, એ પણ એટલું જ અગત્યનું છે. તેને માટે થઈને મનન ક્યારે થઈ શકે, તો આપણે પ્રસંગો નોંધ્યા હોય તો પછી પાછળથી નિરાતના સમયમાં એ પ્રસંગોને આપણે પાછા એ કરીએ, એનું બરાબર મનમાં એનું એ રીતે એનાલિસિસ કરીએ, એનું વિશ્લેષણ રીતે કરીએ, તો એ બરાબર આજે ખરેખર આપણા જીવમાં એ વાત રીતે ઉતરે. તો આજના દિવસે મહારાજને સ્વામી પ્રાર્થના રીતે કરું છું અને મહારાજને સ્વામી પ્રાર્થના કરું છું કે આજે પૂજ્ય પરમ તત્વ સ્વામીને મહારાજ એવી શક્તિ આપે, એમનું એવું તંદુરસ્ત રાખે, એક મહિનો સુધી સળંગ આપણને આવી સુંદર કથા વાર્તા રીતે કરી શકે, પ્રમુખ સાહેબ મહારાજના લીલાચરિતમાં આપણે કહે અને આપણે પણ એ રીતે ગ્રહણ કરી શકીએ, એ મહારાજ આપણે સર્વ શક્તિ બુદ્ધિ આપે એ જ પ્રાર્થના.
1: આજે પ્રમુખ સાહેબ મહારાજ અંતર્ધાન થયા એ તો બધું લીલા છે. મનુષ્ય ચરિત્ર મનીષ રૂપે આવે એટલે બધું મનુષ્યની જેમ વર્તે, તો ગયા નથી ને આવ્યા નથી. આપણે બધે પ્રમુખ સાહેબ મહારાજનું જીવન બાળપણથી કેટલા અનાશક્ત અને ક્રિકેટના સાધનો પડતા મૂકીને સીધા ઉભડ્યા, પછી પૂજા રહી ગઈ હતી, પછી પાછા આવ્યા ફક્ત પૂજા લઈને નીકળી ગયા. એ તો બીજા કોઈને એમ થાય કે કલાક હજુ રહીએ, એ બધા બીજા ત્રીજા સંકલ્પો કરે અને પાછું રોકાઈ જવાનું મન થાય. સ્વામી બાબતે સીધા પૂજા લઈ કેટલી તીવ્રતા હતી, અંતરમાં શાસ્ત્રી માને મળવાની એટલી ભાવના હતી. બીજા કોઈ સંકલ્પ નહીં, કોઈ સંકલ્પ નહીં, શાસ્ત્રી માને મળવાનું એ પોતે આ. પછી એમને અંગ્રેજી ભણવું હતું, સ્વામીએ બીજી રીતે કર્યું સંસ્કૃત ભણવાની વાત. એટલે શરૂઆતમાંથી જ બોલો ગુરુમુખી પણ સ્વામી સ્વીકાર્યું કે બીજે કોઈ નહીં, કાંઈ બીજી વાત નહીં, એક સ્વામીમાં જ લીન થઈ ગયા. બધું ઘણું બધું પછી જીવન ભવ્ય જીવન જીવી ગયા. આપણે બધાને એક એકને સ્પર્શ કર્યો છે બાપ, જે એમના યોગમાં આવે છોડે જ નહીં. કોઈક એક શબ્દ કંઈ કોઈ કંઈ વાત તો કરે અથવા નજર ફેરવે, એક નજર ફેરવે ને તો 100 જણને મળી લે એવો પુરુષ. અને એમના માટે કાંઈ કર્યું નથી, યોગી આપ શાસ્ત્રીમાં આ બધા ગુરુએ પોતાના દેહ સામે જોયો જ નથી. તમને ખ્યાલ નહીં આવે કે 24 કલાક આપણી ચિંતા આપણામાં લીન. તમે સાંઈ બાપાએ આપણને લાગે આપણે આપણે રાજી કરીએ પણ એ આપણને રાજી કરતા 101% સાચી વાત. આપણે તો મનમાં આવી રીતે સ્વામીને રાજી કરીએ પણ સ્વામીએ તો ઝુકાવી દીધું અને આપણે બધાને રાજી કર્યા. કોઈ બાકી નહીં, કોઈ બાકી નહીં, બધાને. અને જે એમની સાધુતા બીજો ગુરુ હોય ને તો એટલો ઠપકાર આપણને. ટૂંકમાં જ્યાં સ્વામીની ભાવના જેવી, સ્વામી કહે કે મારે કોઈનો હિત ના થાય એવી રીતે સ્વામી વર્તે છે. અને બીજાને સ્વામી તો પાછળથી બોલ્યા છે પણ પહેલેથી જ હતું આ કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલ, પહેલેથી જ જીવનકાળથી જન્મથી જ એવી ભાવના હતી. બધા પ્રસંગો તમે જુઓ તો દેખાય આવે કે બીજાનું હિત કર્યું, બીજાનું બધું કર્યું બાળપણ. અને પછી તો આ સૂત્ર આપ્યું જ્યારે આપણને પચ પડે ત્યારે, ત્યાંથી પચ પડ્યું નહોતું એટલે કાંઈ એવી વાત કરી નહીં. પણ જ્યારે આપણે અને સાચા હૃદયથી કોઈ કોઈ વાર કોઈ એક વાર બોલે, બે વાર બોલે પછી ઠપ થઈ જાય. સ્વામી જીવ્યા છે, એક એક સેકન્ડ, એક એક પળ, રાત દિવસ 365 દિવસ વર્ષો સુધી આ જ ભાવના. બીજાનું જ, બીજાની જ ચિંતા. જો આપણે સ્વામીને હાર્ટ એટેક આવ્યું, સ્વામી સુંદરપુર હતા, અમે બધા દોડી આવ્યા, સ્વામી બીજાની ચિંતા કરે. હવે આવા વખતે ગંભીર સ્વામીને કેટલું બધું સહન કર્યું પણ સ્વામી બીજા ચિંતા કરે. સ્વામી બીજા હરિભક્તો સંતો એમની જ વાત કરે, પોતાના દુઃખની વાત જ કરી નથી. આ છે ને હદ કહેવાય. ગમે હોય તો તે વખતે તો ચૂમ થઈ જાય પણ સાંઈ બાપાએ ખરફ ઉપાડ્યો નથી. અને 24 કલાકના મનમાં જ પરને અર્થે જીવન જીવી ગયા. એટલે આવી રીતે સ્વામીએ તો બધા પરોપકારના પ્રસંગો કેટલા બધા છે. અને સ્વામી સંતોને ખૂબ સાચવાય. એકવાર સાંઈ બાપા ફોન લગાવ્યો અને સંતો બધા ઘેરે આવીને બેઠા હતા. પછી સ્વામી પોતે ઊભા થઈને બહાર ગયા. પછી પાછા સંતોએ કહ્યું કે બાપા તમે અમને કહ્યું તો અમે ખસી જાઓ, તમે કેમ ખસ્યા? સ્વામી કહે કે આપણે એક વાત છે, બીજા બધાને ક્યાં ખસેડો. પણ જો સ્વામીને વાતે વાત દેખાઈ આવે બધું જ પરોપકારની ભાવના, બીજાનું હિત, બીજાનું મોક્ષ, બીજાનું કલ્યાણ થાય. અને સ્વામી આખી જિંદગી જે બધું કર્યું છે, કરતા આવ્યા છે, એ બધા દેખાય, આપણને મળ્યા, આપણો વ્યવહાર સુધારો, બધું કર્યું, પણ આનું મૂળ કારણ આપણને ભગવાનમાં જોડવા, એનો બીજો કોઈ સ્વાર્થ નહોતો. અને ભગવાનમાં આપણે જોડાઈએ, અનંત જન્મથી કાદો કીચડમાં ફસાયા છે, જન્મ મરણ એમાંથી બહાર આવ્યા નહીં, એમાંથી બહાર કાઢવા માટે સ્વામીનો અવતાર હતો. એટલે એ ખબર ના પડે કોઈને, સ્વામી જીવન જીવ્યા એ ખબર ના પડે, કોઈ હુવાટો નહીં, કોઈ મારું તારું નહીં, કોઈ મમત્વ નહીં, કોઈ આગ્રહ નહીં, એટલું સરળ સાધુતાભર્યું જીવન. એમાં બધાને અપગ્રેડ કર્યા સ્વામીએ, પોતાના સાધુતાથી બીજા બધાને ઉપર લાયા અને એનું હિત કર્યું. આ મા બાપને આપણા બધા હિત કરે આપણું, પણ એને આશા ઈચ્છા કંઈ હોય કે મારું કંઈ કરે, પણ પ્રમુખ સાહેબ એવું કાંઈ નથી. એક નિરસ્વાર્થપણે અકારણ અહેતુ કોઈ, અને એમણે આપણે હેત વરસાવ્યો છે, નહીં તો આ ક્યાં કીડી ને ક્યાં હતી, જોગ જ ન થાય અને તો એ આપણને જોગ થાય, એ પોતે કીડી થાય. આપણે હાથી તો કીડી થઈ જ ના શકે, પણ કીડી હાથી કીડી થાય અને એ રીતે આપણે રસ બસ આપણા વ્યવહારમાં બધામ પડ્યું, કોઈને ખબર નથી પડી શું કારણથી આ વ્યવહારમાં પડ્યા. આ બધું આપણને સલાહ આપી, સૂચના આપી, વ્યવહારની જ સૂચના, વ્યવહારનું જ, પણ મૂળ હેતુ હતું કે આ બધા ભગવાનમાં જોડાય, એકાંતિક ભક્તો થાય, અને એ જ એમના મનમાં હતું અને પાર પાડી ગયા. આપણે બધું સુખી સુખી કરી દીધા. હવે આપણો વારો છે, આપણો વારો છે, સમજી વિચારે સમજણ રાખવાની છે, વાગું પાછું નહીં કરવાનું, અતિ વેગમાં કંઈક કરવાનું નહીં, સમજીને એમની શું મરજી શું રુચિ છે એ રીતે સમજપૂર્વક આપણે પગલાં ભરીએ આ જીવનમાં, અને બાપાનો રાહ પર લઈએ એ પ્રાર્થના.

0: સ્વામી નારાયણ.
1: એ આપણા ખરેખર બહુ મોટા પુણ્ય હોય ત્યારે આવો લાભ એ તે આપણને મળવાનો છે, તો આપણે સૌએ એ લાભ એ તે લેવો. હવે બધાને ખાસ નમ્ર વિનંતી કરવાની કે આપણે એકલ પટ્ટા ન થવું, એ રીતે આપણે એકલા એકલા એ લાભ ન લૂંટવો. આજે આપણે આ લાભ લઈએ છીએ તો બીજા પણ આપણા જે હરિભક્તો છે એમને પણ કહેવું, જેને આપણે જેની પાસે પ્રસંગ હોય ફોનથી વાત કરીએ, રૂબરૂમાં વાત રીતે કરીએ. આપણે તો વહેંચીને, જેમ પેલા મુસલમાનો હોય છે ને, એ મુસલમાનો એ રીતે તમે એક થાળીમાં જ બધા જમે એ રીતે, શાથી એ હિલમિલ કે ખાના, એ બધા હળીમળીને ખાવું, એ રીતે એ લોકોની ભાવના છે, સારી ભાવના છે એ મુસલમાનોની, કે ભાઈ આપણે એક થઈને બધા વહેંચીને રીતે ખાવું. એમ આજે આ ખરેખર લાભ આપણને મળવાનો છે, તો આપણે એકલા એકલા નહીં, બીજા પણ આપણા હરિભક્તો સત્સંગીઓ છે એમને પણ આપણે ફોન કરવો, વાત કરવી કે ભાઈ આવો ખરેખર ખૂબ સુંદર લાભ છે એ રીતે. તો એ રીતે આપણે બધાએ જેમ બને એમ વિશેષ આવો લાભ બધા એ રીતે લઈએ.

श्री स्वामीनारायण भगवानी जय। स्वामीनारायण हरे स्वामी वात करीजे। आपणे काही काम सारूं कर्युं होय ने तेनुं आपणने मान आपतुं होय ते सारूं मोटा कहे छे जे आ काम बगाड्युं तो पण राजी रहो केम जे आपणने तो पूर्वापर सूझे नहीं ने मोटा तो दीर्घदर्शी छे ते तो आगळ पाछळ આગળ થવાનું દેખે છે। જો આપણે કોઈ કાર્ય કર્યું હોય કરીએ છીએ બધા, પણ સ્વામી કહે કે આ તમે આ બગાડ્યું તો તે વખતે રાજી થવું બહુ અઘરું છે। અત્યારે બોલવું સહેલું છે, અત્યારે આ વાત વાર્તા વાંચી જઈ સહેલી છે, પણ ખરે ત્યારે આપણે આપણી પાસે આપણી સમીપે આવે ત્યારે ખેલ ખેલવાનું છે। તો જો અને આ તો સ્વામી યોગી બાપા પ્રમુખ સાહેબ મહારાજ એ તો કહેતા જ નથી, કહેતા પણ બીજા દ્વારા કહેવડાવે તો એ પણ પોતાને માની લેવાનું। જો અમે ગુણાતીત સ્વામી હતા મુંબઈમાં, અને એકવાર યોગી બાપાએ પૂછ્યું કે ગુણાતીત કેમ છે, તો કે સ્વામી આ 60 મારા ગુરુ થાય છે, તમે ગુરુ થાવ તો બરાબર છે, 60 મારા ગુરુ થાય છે। તો સ્વામી કહે કે એમ જ હોવું જોઈએ, બધાનું માનવું જોઈએ। તો આજે આ 60 જણ ટોકે વળે એ તો કંઈક વખાણે નહીં, તો માન આપે નહીં, એ તો તમારી ખોટ કાઢે। તો સ્વામીએ કહ્યું કે અમે રહીને બોલીએ છીએ, 60માં રહીને બોલીએ છીએ। તો જો હવે સવરું પડે, બધું સવરું પડે, જે આપણને કોઈ કહે, અને જો યોગી અપાય તો ખાસ વાત કરી કે કોઈ મને ટોકે વળે તો મને બહુ ગમે, મને કોઈ ટોકે વળે બહુ ગમે। આપણું કેમ છે, એક જરાક એક શબ્દ કહ્યો હોય તો 7 પેઢીની વાત કરી નાખે, તારો બાપ આવો આમ દીધું બધું કેટલું બધું બોલી નાખે। તો જે આપણે કથા વાર્તા કરી જ નથી, જે ભદ્રિકા આશ્રમમાં ને સ્વીદ્વીપમાં બધી અને આપ લોકમાં મોટા એકાની પાસે કથા વાર્તા સાંભળી હોય તો આવું ના થાય, આવું પરિણામ ના આવે, તૂતા થાય ઉતરે નહીં। બધા જે કોઈ કહે છે એ મારા ભાલા માટે સારા માટે કહે છે, સૌરું પડે। અને સ્વામી કહે કે અમે એમાં રહીને બોલીએ છીએ, તો સ્વામી કહે અમે રહીને બોલીએ છીએ તો એ માનવું પડે ને। એટલે જો આ સત્સંગ ખરેખર કરે હોય તો બધું સૌરું પડે અને અખંડ આનંદ મળે। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે। સાંખ્ય વિચાર કરવાની બહુ વાત કરી, સાંખ્ય વિચાર કરવાની બહુ વાત કરી, તે સાંખ્ય વિચાર તો નિત્ય નિયમ રાખીને કરવો, ને સાંખ્ય વિચાર નિત્ય નિયમ આપા જે મહારાજે આપેલા નિયમ એમાં રહીને કરવું। સાંખ્ય વિચાર બીજા બધા કરે છે સાંખ્ય વિચાર, પણ નિયમ કંઈ નિયમ પાલન કંઈ વાત નથી। તો સ્વામીએ વાત કરી કે હવે અશુદ્ધ વર્તનથી આપણે આગળ જવાની વાત છે, કે સ્વામી કોઈ ટોકે વળે મને ગમે તો આપણે કોઈ કથા વાર્તામાં કંઈ વાત આવે સૌરું લે, સૌરું પડે, અને બધા જ દિવ્ય છે, બધા સ્વામીના છે
એવું રહીને સવરું પડે અને મનમાં રાજી થાય એવું કરે તો કામ થાય. નહીં તો આપણે તો જરાક બોલે ને, એક શબ્દ બોલે તો 17 પેઢી સંભળાવી દે એવું થાય. પણ આપણે બધા જો આ સંપની ભાવના, સંસ્કૃત ભાવિકતા, સંપ રાખીને બધું કાર્ય કરવું. કોઈ બોલી જાય આ થઈ જાય, પણ તે સૌરું લેવું અને તો સંસ્કૃત ભાવની એકતાની ભાવના રાખી કહેવાય. સંપ રાખીને બધું કાર્ય કરવું, તે કોઈ બોલે ચાલે એમ જતું કરવું, મોટું મન રાખવું અને આપણે પાર પાડવું. સ્વામિનારાયણ હરે સ્વયં વાત કરી, જે સાંખ્ય વિચાર કરવાની બહુ વાત કરી. તો સાંખ્ય વિચાર તો નિત્ય નિયમ રાખીને કરો, ને સાંખ્ય વિના તો અડધો સત્સંગ કહેવાય. સાંખ્ય ને યોગ આ બે, તો યોગ તો આપણને છે જ. આપણે સ્વામી બાપા સાથે પ્રેમ હેત બધું રાખીએ અને એમનું આજ્ઞા પાળી બધું કરીએ, પણ સાંખ્ય વિચાર નથી. સાંખ્ય વિચારમાં તો બધું ઘણું બધું આવી જાય. સ્વામીએ કહ્યું ને અડધો સત્સંગ કહેવાય, સાંખ્ય વિના અડધો સત્સંગ કહેવાય. ને સાંખ્ય વિના સુખ થાય નહીં. સાંખ્ય વિના સુખ બધું ઘણી બધી આપણે રોજ બરોજ હોય, સેવા ભક્તિ કરતા હોઈએ, કોઈ બોલે ચાલે અને એમાં સૌરું પડે, નહીં તો દુઃખી થઈ જઈએ. બધી મોટી મોટી વાતો કરતા હોય, પારાયણ કરતા હોય, બધું કરતા હોય, પણ જે આવું હોય કંઈ થાય એક શબ્દમાં એને 100 શબ્દ ઉચ્ચારણ મન થાય. ને સાંખ્ય વિના સુખ થાય નહીં. સાંખ્ય છે તે તો આંખ છે, ખરેખર ગ્લાનીન મતે એ આંખ છે, અંતરથી જુએ છે, બહારથી નહીં. બહારનું તો બધું ટેડું મેળું છે. બહારનું જે આપણે કહીને એ દેખાદેખી અને બધું ઘણું બધું દોષ આવે. તો કે સ્વામીની અંતરની આંખથી જોવું. અંતરની આંખથી એટલે જાણપણું, આપણે સમજણ, સાચી સમજણ કેળવી હોય એને સ્થિર રહેવાય. સમજણ ના હોય ને તો તમે આગું પાછું થઈ જાય, ડોલે ડગે, અસ્થિર થાય. પણ સમજણ કરીને આપણે સ્થિર ધીર રહેવું. જેવા પ્રમુખ સાહેબનું જીવ ચેતો વાંચીએ છીએ આપણે, એમાં કેટલી બધી ધીર થાય, કેટલું બધું જાણવા મળે એક એક પ્રસંગ. અને વક્તાએ પણ સારા છે, જે આદર્શ જીવન સ્વામી આદર્શ જ મળ્યા છે આ ચરિત્ર લખવા માટે. તો આ બધું સૌરું પડે પડવું જોઈએ તો સત્સંગ કર્યો કહેવાય. ને સાંખ્ય છે તો આંખ છે, ને આંખે કહીને સર્વે દેખાય, આંખે કંઈ બધું દેખાય એટલે જાણપણું, એને એક સેકન્ડમાં બધું જાણી લે કેમ છે શું છે. બધાને જે પ્રમુખ સ્વામીનો આવો ગુણ છે, સ્વામી કહે કે એક સેકન્ડમાં જ્યાં જાય પગ મૂકે બધું નજરમાં આવી જાય, કોણ કેમ છે શું છે બધું. તો એવી દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે સારા માટે છે આવી દ્રષ્ટિ, ખોડકાળા માટે નહીં કે આપણે જઈએ ને જોઈએ આવો છે તેવો છે આવો છે. એ રીતે તો બધા આખી દુનિયા જાણે, પણ ગુણ લેવાનું, આપણે લાભ થાય એ રીતે જોવાનું. આપણે આંખથી કોઈ અયોગ્ય જોતા નથી. જો કંઈક
મળમૂત્ર હોય તો આપણે થૂકીએ છીએ અને મોડી ફેરી લઈએ છીએ. એટલે આના પણ જે હોવું જોઈએ, બુરી વાત હોય એના ધ્યાન આપવાની, સારું સારું ગ્રહણ કરવું તો માલદાર થઈએ અને બધું સારું ને નરસું બે ભેગું રાખે તો ગડબડ થાય, અને બુરું રાખે એ તો મહા ગડબડ થાય અને સુખ જ ન આવે. તો આપણે સુખ શાંતિ જોઈએ એ જ્ઞાન કહેવાય. આપણા અંતરમાં અખંડ શાંતિ રહે, ગમે એવો પ્રસંગ હોય, ગમે એવી વાતાવરણ હોય, ગમે એવું વ્યક્તિ હોય, બધાથી યોગીઓ પણ પ્રમુખ છે, ગમે એવી વ્યક્તિ હોય, ગમે હોય, માર માર કરતો આવતો હોય તો પણ આ પુરુષોએ ધીર ધીર કેવી ધીરજ રાખી છે. માટે સાંખ્યાચાર કરવા માંડે તો આવડે ને ધીરે ધીરે થાય. તેમાં સાંખ્ય શું છે? આંખ સર્વે દેખાય. દત્તાત્રેય સાંખ્યવાળાને સુખ્યા દત્તાત્રેય સાંખ્યવાળાને સુખ્યા રહેતા. દત્તાત્રેય બધા 24 ગુરુ કર્યા. દત્તાત્રેય હવે ગુરુ તો વેશ્યા કન્યા અને જે આપણને ત્રિકાળમાં આપણે ગુરુ ના કરીએ એવાને ગુરુ કર્યા, એટલે એમાંથી ગુણ લીધો. ગુરુ કર્યા એટલે બધું કેટલાય દોષ હોય પણ ગુણ તો હોય એક બે, તો આપણે ગુણ લેવાનું. દત્તાત્રેયની જેમ ગુણ ગ્રહણ કરવું, એમાં દોષ જોવા જ નહીં. જેમ બધું મળમૂત્ર હોય તેમાં આપણે આંખો ફેરી લઈએ છીએ એમ દોષ જોવા જ નહીં. એ દોષ જોવાનું ટેવ પડે તમારે બધું બગડતું બગડતું જાય અને તમે કાંઈ ના કોઈ ના રહે નહીં. માટે સાંખ્યાચાર કરવા માંડે તો આવડે ને ધીરે ધીરે સિદ્ધ થાય. સ્વામીએ કહ્યું કે એકવાર શરૂ કરે સાંખ્યાચાર કરે થોડાથી, પછી મોટા મોટા સાંખ્યાચાર લાગુ પડે. અને ક્યાં સુધી? સ્વામી કહે છે તમે સાંખ્ય શું છે? આ લોક ભોગ સર્વે ખોટું છે ત્યાં સુધી પહોંચી જાય. આ નાની સુની વાત નથી, આ લોક વાત નથી,

0: ને આત્મા છે તે સત્ય છે, ને આકાશ સ્વરૂપ નિર્લેપ છે, ને આત્મા છે તે સત્ય છે ને આકાશ સરખો નિર્લેપ છે. આત્મદૃષ્ટિ હોય, આત્મવિચાર હોય તો બધું કાંઈ ન રહે. અને મહારાજે તો આપણા સત્સંગમાં કેટલી સાંખીની વાત કરી, આત્મવિચારની કેટલી વાતો કરી છે, અને એમાં જો ચોટ લાગી જાય અને ખરેખર આપણે આત્મા છીએ એવું મનાય, થોડો ક્ષણ પણ મનાય, તો ઘણું બધું કામ થાય. અને અખંડ જે આત્માને વિચાર કરતો હોય તો એની વાત જ શું કહેવી. ત્યાં સાંખ્ય શું જે આ લોભ ભોગ સર્વે ખોટું છે, ને આત્મા છે તે સત્ય છે, ને આકાશ સરખો નિર્લેપ છે, ને દેહ ઇન્દ્રિયો અંતઃકરણ અસંગી છે. અને જેને આપણને 24 કલાક કામ છે પડે છે એ તો બધું અસંગી છે. સ્વામી કહે કે જાણપણું ના હોય તો બધું આપણે મારી નાખે, અને આપણે પીડાઈએ છીએ, દુખાઈએ છીએ, એનું કારણ આ જ છે. આ જેનો જોગ ના થવો જોઈએ એનું જોગ આપણને છે. દેહ ઇન્દ્રિયો અંતઃકરણ અસંગી છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી, જેણે ભગવાન અર્થે કર્યું હોય તેને ભગવાન પોતાના ધામમાં લઈ જાય. મહારાજ પુરુષોત્તમ બોલ્યા પીતેમાં કહ્યું છે, એક કણ જેટલું કર્યું હોય તો મહારાજ એને ખૂબ માની લે છે અને ફળ આપે છે. તો ભગવાનને અર્થે કંઈક કર્યું હોય તો એ તો લેખે લાગે છે. અને ભગવાન પોતાના ધામમાં લઈ જાય ત્યાં સુધી. ધામ સહેલી વાત નથી. આ લોકોમાં કંઈક કરીએ તોય પણ, કંઈક કરવું હોય તો એ કેટલો દાખલો કરવો પડે. તો અક્ષરધામમાં લઈ જાય એ કેટલી મોટી વાત છે. અને સ્વામી ગપ્પા નથી મારતા, આ સાક્ષાત પ્રત્યક્ષની વાત કરે છે. એ જેમ છે એમ વાત કરી છે. સદાનંદ સ્વામી મહારાજની જય.
1: આવી અક્ષરધામથી અવનિમાં ઐશ્વર્યમુક્તો લયી શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમયી કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત્ય નમો સર્વાવતારી હરિ મંગલમૂરતિ મહાપ્રભુ.

દાદા ખચ્ચરનું આખ્યાન, એમના જીવનના પ્રસંગો આપણે સાંભળી રહ્યા છીએ. દાદા ખચ્ચરની ત્યાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મહારાજ સ્વયં વિરાજમાન છે અને એમને ત્યાં 500 પરમહંસો પણ છે. એક એક સંત પરમેશ્વર થઈને પૂજાય એવી શક્તિ સામર્થ્ય ઐશ્વર્યવાળા છે. દાદાને એના દર્શન થાય છે, એમની શક્તિનો અનુભવ થાય છે, પણ જ્યારે એમના ખળા અટકાવ્યા, અનાજ ઉપાડવા દેતા નથી, ઘરની અંદર ખાવા માટે એક કણ દાણો એક દાણો પણ નથી, અને જો કદાચ હોય તો પણ એ અનાજ એ મહારાજ અને સંતો ભક્તો માટે જ છે, તેમ છતાં પણ દાદાએ શ્રીજી મહારાજને વિનંતી કરી નથી, કોઈના દ્વારા કહેવરાયું નથી કે સમર્થ સંતો પ્રત્યે એમને થોડી પણ આસ્થા બેઠી નથી કે કંઈ નહીં મહારાજ ન કરે, પણ ગોપાળાનંદ સ્વામી તો એવા સમર્થ છે ને, ગુણાતીતાનંદ સ્વામી તો ધારે તે કરી શકે, અને સ્વરૂપાનંદ સચ્ચિદાનંદ સ્વામી આ બધા પણ ઇન્દ્રને પાટું મારીને વરસાદ વરસાવી શકે એવા સમર્થ સંતો હતા. દાદાના જીવનમાંથી આ સમજવાનું છે. એટલા માટે જ મારા દાદાના દરબારમાં લીમડા નીચે જે વચનામૃતો નિરૂપાયા છે ને, ભલે એ જ પ્રસંગના આ છે એવું નહીં, પણ આ પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે આવો કંઈક પ્રસંગ બન્યો પછી મહારાજે આ વાત કરી હશે. છેલ્લાનું 28મું વચનામૃત છે અને એ વચનામૃતમાં મહારાજ આપણને સૌને સમજણ આપતા કહે છે કે ભગવાનનો ભક્ત હોય અને કર્મવશ થઈને કંઈક એવું એનાથી અઘટિત કર્મ થઈ ગયું, અથવા પ્રારબ્ધ વશે કરીને કંઈ એવું ભૂંડું પ્રારબ્ધનો થર આવી ગયો અને એને શૂળીએ ચડાવ્યો હોય, ફાંસીની સજા થાય, ભગવાનના ભક્તને થાય જ નહીં, પણ મહારાજ કલ્પના કરાવે છે કે માનો કે થાય, અને એવા સમયે અમે ત્યાં હાજર હોઈએ, આ તો બને જ નહીં ને, કારણ કે ભગવાન હાજર હોય તો ભગવાનના ભક્તને કોઈ દી સુળીએ ચડવાનું આવે જ નહીં. પ્રથમના 71 માં કહ્યું ને, 70માં કે ભાઈ સુળીનું દુઃખ હોય કાંટે મટે, અને ભગવાન હાજર હોય તો શક્ય જ નથી. મહારાજ કહે છે કે માનો કે આવું બને, ભગવાનના ભક્તને સુળીએ ચડાવ્યો હોય અને એવા સમયે અમે ત્યાં હાજર હોઈએ તો પણ ભગવાનનો ભક્ત એટલે કે અમારો ભક્ત જેને અમારી નિષ્ઠા થઈ છે તે એવી પ્રાર્થના ન કરે, પ્રાર્થના તો નહીં સંકલ્પ પણ ન કરે. મહારાજ કહે છે કે એવો સંકલ્પ ન કરે કે ભગવાન મને શૂળીના દુઃખ થકી મુકાવે તો સારું. કેટલે મહારાજને આપણને ઊંચી સ્થિતિએ લઈ જવા છે. આપણી સમજણ કેવી હોવી જોઈએ, ખાલી આપણા હોઠ જ ન બોલે કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવતોડ, હૈયું બોલે, અંતરથી સ્વીકારે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છા વગર કોઈથી પાંદડું પણ હલી શકતું નથી, આવું બોલે નહીં પણ અંતરથી માને સ્વીકારે. દાદા એવું સમજતા હતા, એવું માનતા હતા. દાદાના દરબારની અંદર મહારાજ નિત્ય નવા નવા પ્રસંગો ઉભા કરે છે, ઉપસ્થિત થાય છે.

દાદાને દરબાર દીપતા ઢોલિયો ઢળાવી મહારાજ બહાર બેસે. દાદાના દરબારની અંદર મહારાજ વિરાજમાન છે અને શું વાત થાય છે?

કોઈ વાર મહારાજ દાદાના દરબારની અંદર વિરાજમાન થઈ ભૂતકાળની જે પ્રસંગો બની ગયા છે એની અને ભવિષ્યમાં જે બનવાની છે એની વાત કરે. એકવાર મહારાજ દાદાના દરબારમાં વિરાજમાન છે, સામે બધા પરમહંસો સંતો બેઠા છે, એક બાજુ હરિભક્તો બેઠા છે, પાછળ બાઈ ભક્તો મર્યાદામાં રહીને બેઠેલા છે. અને મહારાજે આજે વાત કહી કે અમે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છીએ, અમે ભગવાન છીએ, પણ તમે કોણ છો? સામે બેઠેલા સંતો ભક્તો ભાઈ ભક્તોની મહારાજ સભાને ઓળખાણ કરાવે છે કે આ બધા જે બેઠા છે ને દેખાય છે સામાન્ય પણ અસામાન્ય છે, આ બધા કોણ છે? એમ કરીને મહારાજે સામે બેઠેલા કેટલાક સંતો ભક્તો ભાઈ ભક્તોના પૂર્વજન્મની વાત કરી. મહારાજે કહ્યું કે આ જીવુબા છે ને રાધાજીનો અવતાર છે. ભગવાન કૃષ્ણના સમયમાં રાધાજીને જેવી કૃષ્ણ ભગવાન પ્રત્યે ભક્તિ પ્રેમ હતો, એવો જ પ્રેમ, એવો જ ભાવ, એવી નિસ્તર્ક બુદ્ધિ આ જીવુબાને અમારા પ્રત્યે છે. જીવુબા રાધાજીનું મૂર્તિમાંત સ્વરૂપ છે અને લાડુબા એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે. રાધાજી અને લક્ષ્મીજી, વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યશ્યાસ્તિ વક્ષસી, શિક્ષાપત્રીના પહેલા શ્લોકમાં લખ્યું ને, એક બાજુ રાધાજી ને એક બાજુ લક્ષ્મીજી. આ બે બાઈઓ સ્ત્રી ભક્તો આવા ભગવાનના અનન્ય ભક્ત હતા. દાદા ખાચર છે એ કોણ છે? દાદા ખાચર સાક્ષાત અર્જુનનો અવતાર હતા. નરનારાયણ ઋષિના આશ્રમની અંદર જે શાપ થયેલો તો એ નર એટલે કે અર્જુન એ પોતે દાદા ખાચરનું રૂપ લઈ અને આ પૃથ્વી ઉપર પધારેલા છે. એબલ ખાચરની વાત આગળ આપણે જાણીતી, તેઓ પરીક્ષિત રાજાનો અવતાર એટલે એને શંકાનો સ્વભાવ. મહારાજના ચરિત્રોના શરૂઆતના વર્ષોમાં એમને શંકા રહે છે. એવી રીતે મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ બધા સંતો કોણ છે? એક પછી એક મહારાજ બધાની વાત કરે છે. એક બે સંતોની એવી વાત કહીને કે તમે તો એક એક બ્રહ્માંડને લઈને ઉડી શકો એવા સમર્થ છો. એક ઉત્તર હિન્દુસ્તાનમાંથી સંત આવ્યા હતા ને, એને તો આટલી બધી આપણી શક્તિ, અને મહારાજે અમને પારેવાકો પીચ બધા દીયા કે આટલા અમને સામાન્ય બનાવી દીધા આવી શક્તિ, અને આવા 114 વર્તમાન નાના મોટા નિયમો પડાવે, ઘૂમટા તણાવે, આવું બધું કરે છે, અને એનાથી હું એક બ્રહ્માંડને લઈને ઉડી જાઉં. મહારાજે આમ દ્રષ્ટિ કરી, અમારી શક્તિનો સંચાર થાય ને તો તમે આવું કરી શકો, અમારી શક્તિ વગર. દાદા ખાચર આ બધું જુએ છે, અનુભવે છે. મહારાજ તો દાદા દાના દરબારમાં નિત્ય નવીન લીલાઓ કરે છે.

દાદાના દરબારમાં દરરોજ નવા ને નવા પ્રસંગો બને. આપણે તો સમયના અભાવે બધા પ્રસંગો અત્યારે સાંભળતા કે જોતા નથી, પરંતુ શું બને છે? પ્રચલિત પ્રસંગ, સભામાં કોઈએ જોલું ન ખાવું. સાંજના સમયે અત્યારે જેમ આપણી સભા થઈ એવી રીતે આખો દિવસ ખેડૂતે ખેતી કરી હોય, હળની પાછળ ચાલ્યો હોય ખેતરમાં ને ઢેફામાં, બપોરે સૂતો ન હોય, એ સાંજના સમયે વાળું કરે જમે, એટલે પછી શું થાય? એમાંય થાંભલે ટેકો દઈને બેઠા હોય તો થાંભલો જડ છે, એના સંબંધે કરીને આપણને પણ એવા બનાવી દે. ને બીજી વાત કે ભગવાનની કથાની અંદર શાંતિ રહેલી છે, આ એનું મૂર્તિ સ્વરૂપ છે. કે અહીંયા ઊંઘ આવી જાય ને એ જ એનો અર્થ કે અહીં શાંતિ છે. બ્રહ્માનંદ સ્વામીને જોલું આવ્યું. બ્રહ્માનંદ સ્વામીને જોલું આવે એટલે મહારાજ જેને જોલું આવે ને એને માળા ફેરવે ત્યારે મણકા ગણવા માટેની મોટા મણકાની માળા, એને બેરખો કહેવાય. એટલે મહારાજ એના તરફ બેરખો ફેંકે, મારે નહીં પણ આમ ફેંકે, એના ખોળામાં એની આજુબાજુમાં પડે, એ જાગી જાય, ઊભા થઈને મહારાજને આપી આવે. એટલે ઇન્સલ્ટ કરવા માટે, અપમાનિત કરવા માટે નહીં, પણ એની ઊંઘ ઉડાડવા માટે. બ્રહ્માનંદ સ્વામીની બાજુમાં જ્યારે બેરખો પડ્યો, એમણે જાણ્યું કે મહારાજે મારા પર બેરખો ફેંક્યો છે. જે માણસ ઊંઘતો હોય ને એ જાગી જાય, પણ જાગતો હોય ને એ ના જાગે. બ્રહ્માનંદ સ્વામીએ બેરખો પડ્યો ને આંખ છે આમ ખોલી નહીં, પણ એને ખ્યાલ આવી ગયો એટલે આંખ બંધને બંધ રાખી. ધ્યાન કરતો હોય ને ઢોંગ કરતો હોય એમાં કેટલો ફરક હોય. બ્રહ્માનંદ સ્વામી ઢોંગી નથી, પરંતુ એ મહારાજના એક બહુ જ નજીકના સંત છે, મહારાજને સમજી શકે છે, અને મહારાજ એમના દ્વારા શું કાર્ય કરાવવા માગે છે એનાથી સંતો ભક્તોને સાથેના વ્યક્તિઓને કેટલો મહારાજની મૂર્તિનો આનંદ સુખ આવે એ બધું જ બ્રહ્માનંદ સ્વામી બહુ સુપેરે જાણે છે. આંખ બંધ કરી દીધી, અને આંખ બંધ કરી દીધી એટલે પછી સુરા ખાચર જેવા જે સખાભાવવાળા હોય ને એને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી બેરખો આપી આવો. મહારાજે પણ કહ્યું, બ્રહ્માનંદ સ્વામી. બ્રહ્માનંદ સ્વામી આંખ ખોલી કે જી મહારાજ, કે તમે બેરખો આપવા કા ન આવો? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ શરત શું છે? કે જે ઊંઘતો હોય જોલું ખાતો હોય ને એ બેરખો આપવા માટે આવે, હું તો તમારી મૂર્તિનું કીર્તન બનાવતો. મહારાજે કહ્યું, કીર્તન બનાવતા હોય તો બોલો. બ્રહ્માનંદ સ્વામી કઈ વાંધો નહીં, તો શીઘ્ર કવિ હતા. બ્રહ્માનંદ સ્વામીએ શરૂ કર્યું કીર્તન.

તારી પાઘલડીના પેચમાં અલબેલા રે, મારું ચીતડું થયું ઝકઝોર. બ્રહ્માનંદ સ્વામી તો શરૂ કર્યું, કેસરનું તિલક સોહામણું ગીરધારી રે, ઝળકે છે સુંદર ભાલ જાઉં બલિહારી રે, નાશા અણિયાળી નમણી ગીરધારી રે. અહીંયાથી શરૂ કર્યું તો શિખા પર્યંત, નખ પર્યંત મહારાજની મૂર્તિનું આબેહૂબ વર્ણન કર્યું. મહારાજ બોલ્યા કે બ્રહ્માનંદ સ્વામી તો અમને ખોટા પાડે છે. ખરેખર ઊંઘતા હતા, પણ કહેવાનું છું કે આવા નિત્ય નવા નવા પ્રસંગો દાદાના દરબારમાં આ પ્રમાણે થઈ રહ્યા છે. અને દાદા ખાચરની હવે ધીરે ધીરે ઉંમર મોટી થાય છે. દાદા ખાચરના માતુશ્રીએ મહારાજની પાસે આવીને એક પ્રસ્તાવ મૂક્યો કે મહારાજ, તમને નથી લાગતું કે હવે દાદો પરણવા લાયક થયો છે? મહારાજે કહ્યું કે તમે દાદાને વાત કરી જુઓ. અને સુરપ્રભા દેવી, સોમપ્રભા દેવી, દાદા ખાચરને બે માતુશ્રી હતા. એકના પુખે એમનો જન્મ થયેલો અને બીજા પણ કહેવાય તો માતુશ્રી જ ને, કારણ કે દાદા પ્રત્યે એટલો જ પ્રેમ રાખતા હતા. અજાણ્યા કોઈ માણસને તો ખબર ન પડે કે આ માતુશ્રી સુરપ્રભા દેવી છે કે સોમપ્રભા દેવી. બંને આવીને દાદા ખાચરને વાત કરી, અને જેવી દાદા ખાચરને વાત કરી, દાદા ખાચર કહે છે કે તમે શું વાત કરો છો, આ પરણવાની વાત અને મને? કારણ પણ સમજી શકાય એવું છે ને. આપણે આગળ જોયું ને કે દાદા જુએ છે, દાદાની ઝીણી આંખોએ આ 13 વર્ષ સુધી સતત જોયું છે. શું શું જોયું છે? દાદાના દરબારની અંદર રાજકવિ લાડુદાન આવ્યા, એના શરીર પર આવા 16 શણગાર હતા, અને આટલી બધી વિદ્યામાં પારંગત. અને એ લાડુદાનજી આવ્યા હતા મહારાજની પરીક્ષા કરવા, પણ એમની પરીક્ષા થઈ ગઈ અને ભગવા કપડાં ધારી અને કાયમ માટે મહારાજના સેવક બની ગયા. મહારાજે એ જ લાડુદાનને કહ્યું કે આ જીવબા ને લાડુબા બે પરણવા લાયક થયા છે, અને આ પ્રમાણે સંસાર માંડતા નથી, તો તમને આ વિદ્યાનું વિશેષ જ્ઞાન છે, તમે જઈને સમજાવો. અને લાડુદાન બારોટ જીવબા લાડુબાને સમજાવવા જાય છે અને પોતે સમજી જાય છે. આ બધા જ પ્રસંગો જુએ છે. દાદાના દરબારની અંદર ફક્ત 6 વર્ષની નાની ઉંમરના દેવાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાયનો આ એક ઇતિહાસ છે. સૌથી નાનામાં નાની જો કોઈને દીક્ષા મળી હોય નાની ઉંમરમાં, તો દેવાનંદ સ્વામી. દેવાનંદ સ્વામીની ઉંમર ફક્ત 6 વર્ષની હતી, નાનો બાળક હતો, પણ એ દેવાનંદ સ્વામી દાદાના દરબારની અંદર દેવાનંદ બની અને મહારાજની સેવામાં જોડાઈ ગયેલા છે. એ રાજસ્થાનના રાજ રાણી જમકુબા. અને 2 મહિના પછી ખબર પડે છે મહારાજ કે આને તમે ઓળખો છો? તો કે હા, કોઈ બાઈ ભગવાન ભજવા આવી છે ને આપણા દરબારની અંદર, છાણ વાસીદુ કરે છે, ના ચોક વાળે છે. મહારાજ કે તમે પૂછો તો ખરા, તમે ક્યાંથી આવ્યાને કોણ છો? અને એને પૂછ્યું કે તમે કોણ છો? પૂછ્યું એટલે એને સંકોચાતા શરમાતા કહ્યું કે અમે મેવાડના રાજરાણી છીએ. પછી મહારાજે એનો પરિચય કહ્યો કે તમારા ઘરે, એટલે એમના ઘરે તો તમારા જેવા તો દાસ દાસી અને ગોલા છે, એ બાઈ કેવળ ભગવાન ભજવા માટે આવ્યા છે. આવા તો એક નહીં, અનેક 500 પરમહંસોના આવા 500 પર પ્રસંગો છે. અને એવી જ રીતે પર્વતભાઈ, દેવજીભાઈ, ગોરધનભાઈ, સામંત પટેલ, એક પછી એક બધા હરિભક્તોનો ઇતિહાસ બધું જ દાદાએ જોયું છે. અને દાદા ખાચરને એમના માતુશ્રી કહે છે કે તમે પરણો, લગ્ન કરો. જેના આશ્રમની અંદર, જેના ઘરની અંદર, જેના ફળિયાની અંદર 500 નૈષ્ઠિક બ્રહ્મચારી સાધુ સંતો રહે છે, અને એ બધા આનંદ કિલોલ કરે છે, દાદો સાંભળે છે શું

અમૃતના સિંધુ ઉલટ્યા. એ વખતે દૈહિક ફિઝિકલી બહુ જ કષ્ટ દુઃખ હતું. પરમહંસોને ઘેલા નદીના સામે કાંઠે સુઈ રહેવાનું, પાંચ ઘેરે ભિક્ષા માગવા માટે જવાનું, અને ગામડે ગામડે જાય ને ત્યાં ધોકાથી સન્માન થાય, રહેવાનું ખાવાનું નાવાનું કોઈ ઠેકાણું નહીં. પણ એ સંતોને મહારાજની પ્રાપ્તિ થઈ, એની જે પ્રતીતિ થઈ ને એનો જે આનંદ, એનો કેફ કેવો હતો. કદાચ કોઈ સામેથી આવીને અષ્ટસિદ્ધિ નવનિધિ અત્યારે જે તમે ભોગવો છો ને એ અષ્ટસિદ્ધિ જ કહેવાય. એવું કદાચ કોઈક સામેથી આપવા આવે ને તો એ મહારાજની પ્રતીતિ થયેલી છે ને કહેતા.

નવનિધિની રે નથી મારે વાંસના, સિદ્ધિ સામે હવે સિદ્ધ જોઈ. બે દિવસની ઉતરેલી કઢી હોય અને એક બાજુ કેસર કેરીનો રસ, એટલે બેમાંથી શું ખાવ? આપણને ખબર હોય કે આ બે દિવસ પહેલાં આપણા જ ઘરે બનેલી વધારાની પડી રહી છે, એની સામે હવે જોઈ, એની સામે કોણ જોવે? એવી રીતે પરમહંસો આ પ્રાપ્તિની વાત દાદાને સમજાવે. દાદો આ સાંભળે છે અને તે છતાં પણ મહારાજની આજ્ઞા થઈ એટલે એમના માતુશ્રીએ દાદા ખાચરને જઈને વાત કરી. મહારાજ કે બહુ સારું. અને દાદા ખાચરે જેવી આ વાત સાંભળી એટલે એમણે કહ્યું કે તમે શું વાત કરો છો, પરણવાની વાત? એ મને વિચાર જ નથી. અને દાદાએ તો ના પાડી દીધી એટલે પછી મહારાજને જઈને વાત કરી કે મહારાજ દાદા ખાચર તો ના પાડે છે. મહારાજ કે અમે દાદા ખાચરને સમજાવીશું પણ તમે કન્યા જોવાનું નક્કી કરો. અને એ પ્રમાણે મહારાજની આજ્ઞા થઈ એટલે દરબારોની અંદર આજે પણ મામા ફઈના દીકરાને લગ્ન થાય. એટલે પછી એમના જે મામા હતા બોટાદના માત્રા ધાધલ, એમના જે દીકરી હતી કુમુદાબાઈ, એ અવારનવાર ગઢડાવે, મહારાજ પણ એનેથી પરિચિત હતા. અને સુરપ્રભાદેવીએ મહારાજને વાત કરી કે મહારાજ આ ધાધલના જે દીકરી છે કુમુદાબાઈ, એમના ઉપર અમારી વૃત્તિ ઠરી છે. મહારાજ કે બહુ સારા કન્યા છે. અને પછી મહારાજે કહ્યું કે સારું, દાદાને બોલાવો. દાદા ખાચરને બોલાવે છે અને પછી આ પ્રમાણે મહારાજ કહે છે કે દાદા તમારે લગ્ન કરવાના છે. દાદા ખાચર કહે છે કે મહારાજ મેં તો લગ્ન કરી લીધા. મહારાજ કે કોની સાથે ને ક્યારે? દાદાના દરબારમાં સંતો રહે છે ને, એમણે લગ્ન કેવી રીતે કરવાને, પરણેલા હોય એને પણ કરી શકાય એવી રીત બતાવેલી છે. નિષ્કુળાનંદ કાવ્ય નામનો જે ગ્રંથ છે એમાં એક ગ્રંથનું નામ વૃત્તિ વિવાહ છે. બહુ નાનો ગ્રંથ છે નિષ્કુળાનંદ કાવ્ય, આખો ગ્રંથ કહેવાય. એ ગ્રંથની અંદર નાના મોટા 22 ગ્રંથો છે. પુરુષોત્તમ પ્રકાશ, વચન વિધિ, સાર સિદ્ધિ, ભક્તિ નિધિ, હરિબળ ગીતા, સ્નેહ ગીતા, હરિસ્મૃતિ, એવી રીતે આ વૃત્તિ વિવાહ નામનો એક નાનો ગ્રંથ છે. એ ગ્રંથની અંદર નિષ્કુળાનંદ સ્વામી લખે છે

વૃત્તિ તે નામ વનિતા એટલે સ્ત્રી. આપણા શરીરની અંદર જે વૃત્તિ રહી છે એ સ્ત્રીલિંગ છે, સ્ત્રી. તો એને ભગવાનની સાથે પરણાવવાની છે. દેહે કરીને જેને જ્યાં કર્મ સંબંધ હોય, અને તમે ગ્રહસ્થ કહો ને, અન્નજળ હોય ત્યાં ગોઠવાય, એવી રીતે જ્યાં ગોઠવાયું હોય ત્યાં ભલે ગોઠવાયું હોય, પણ સ્ત્રી હોય કે પુરુષ હોય, બંને વૃત્તિ દ્વારા ભગવાનની સાથે લગ્ન કરી શકાય છે. દાદા ખાચરે કહ્યું કે મહારાજ, હું તો પહેલેથી જ તમારી સાથે પરણી ચૂક્યો છું, અને મેં તો તમારી સાથે સગપણ કરી દીધું. રે સગપણ હરિવરનું સાચું, બ્રહ્માનંદ સ્વામી થકી મેં જે દિવસથી સાંભળ્યું ને, તે દિવસથી મનોમન હું તમારી સાથે જોડાયો છું, અને હવે મારે કોઈની સાથે લગ્ન ગ્રંથિથી જોડાવું નથી. દાદા ખાચરે મહારાજને ના પાડી દીધી.

મહારાજ હું તો આખી જિંદગી પર્યંત સંતોની જેમ ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી રહીશ અને વ્રત તપ સાધના કરીશ, પણ મારે આ સંસારની અંદર પડવું નથી. મહારાજ કહે છે કે ના, લગ્ન તો કરો જ. અને એમના જે માતુશ્રી કુટુંબીજનો એ પણ દાદાને કહે છે કે ના, મહારાજની આજ્ઞા છે, તારે પરણવું જ જોશે. એ વખતે દાદા ખાચર કહે છે વિવાહ

દાદા ખાચર મહારાજને કહે છે કે આ નિષ્કુળાનંદ સ્વામી છે ને, એ જે રીતે વાત કરે છે, એમને જે વર્ણન કર્યું છે ને, એ સાંભળીને તો હું ત્રાસ પામું છું. ત્રાસ પામું એટલે એ દિવસથી મેં નક્કી કર્યું છે કે આ એક બાજુ જોવા જેવું નથી. એટલા માટે મેં મનથી નક્કી કર્યું છે. અને પરણવાની જે વાત છે તો હું આપની સાથે પરણી ચૂક્યો છું. મહારાજને બહુ વિનંતી કરે છે પણ દાદા ખાચર એકના બે થતા નથી કે મહારાજ, જે દિવસથી બ્રહ્માનંદ સ્વામી આવ્યા અને એમના સગા સંબંધી એમને લેવા આવ્યા અને એના મુખે સાંભળ્યું ને રે

મારે જે કહ્યું તમે અમને કેવા જાણો છો? દાદા કહે કે મહારાજ આપ તો સાક્ષાત ભગવાન છો. મહારાજ કે અમારી આજ્ઞા છે. બસ આજ સુધીમાં દાદા ખાચરે એક પણ આજ્ઞા લોપી નથી. આગળ આપણે જોઈ ગયા ને, શરમ ત્યારે આવે જ્યારે મહારાજની આજ્ઞા ન પડાય. દાદાની ઈચ્છા નથી છતાં પણ પ્રથમનું 14 વચનામૃત મહારાજે કમ્પેરિઝન કરી, સરખામણી કરી છે. એક સંસાર મૂકીને નીકળ્યો છે, એક સાધુ થઈ ગયો છે અને એક સંસારી છે. બેમાંથી કોણ શ્રેષ્ઠ? 25 છેલ્લાનું 28 ત્રણ વચનામૃતમાં સંસારી અને સાધુની વાત કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મહારાજ બહુ સરસ સમજાવે છે. અને વર્તાલનું 20 વચનામૃત છે, એની અંદર પણ મહારાજ કે ત્યાગી ગ્રહીનો કાંઈ મેળ નથી. મહારાજની આજ્ઞાએ કરીને ગ્રહસ્થાશ્રમમાં રહે અથવા તો આજ્ઞાએ કરીને ત્યાગી થાય, બંને સરખા જ છે. દાદા ખાચર મહારાજની આજ્ઞાએ કરીને ગ્રહસ્થાશ્રમમાં જોડાય છે અને માતા ધાધલના દીકરી કુમુદાબાઈ દાદાના પત્ની બને છે. દાદાના દરબારની અંદર એક નવા મુક્ત મુમુક્ષુ હવે મહારાજની સેવામાં વધારે જોડાય છે. દાદાનો જીવન રથ એક સરખો છે, ગાડીના ચારેય પૈડા એક સરખા, અને ગાડી જેમ સ્મૂથ ચાલે ને, સામાન્ય રીતે સંસારીના જીવન રથના પૈડા બે એક સરખા નથી હોતા. એટલે તકલીફ વાણીથી, વિચારથી, વર્તનથી, ક્રિયાથી ઘણું બધું એમાં જુદું હોય છે. એટલે સંસાર માંડે ત્યારે સારો લાગે, પણ સંસાર ચાલે ને ત્યારે ખાડા ટેકરાવાળો રસ્તો અને એમાં બેઠો હોય ને એવો લાગે. દરેક ગ્રહસ્થને આ અનુભવ હોય છે. દાદાને જિંદગી પર્યંત એકેય વાર એવો અનુભવ થયો નથી. કુમુદાબાઈની સાથે દાદા ખાચરના બહુ જ સારી રીતે ગ્રહ સંસાર ચાલી રહ્યો છે. બંને ભગવાનના ભક્તો છે, ભગવાનની આજ્ઞાએ કરીને જોડાયા છે અને બંનેની વૃત્તિ કેવળ એક ભગવાનમાં જ છે. ભગવાનને રાજી કરવાનું જ બંનેને તાન છે. આવી રીતે ઘણા બધા વર્ષો વીતે છે. આપણે તો અહીંયા આગળ આજના દિવસની અંદર આ બીજો પ્રસંગ પણ પૂરો કરવાનો હોય, વિશેષ કુમુદાબાઈ અને દાદા ખાચરના કેટલાક જે પ્રસંગો હોય એની આપણે અત્યારે વાત કરતા નથી. પરંતુ દાદા ખાચર આવી રીતે લગ્ન ગ્રંથિથી જોડાયા પછી પણ મહારાજ દાદાના દરબારમાં રે, વિચરણ કરવા જાય હરે ફરે, પણ વિશેષ કરીને ત્યારે એકવાર મહારાજ દાદાના દરબારની અંદર, હવે કુમુદાબાઈ પણ આવી ગયા છે, અને મહારાજે દરબારગઢની અંદર એટલે કે જીવવા લાડુબા કે કુમુદાબાઈને કહ્યું કે અમારે હવે અહીંયા રહેવું નથી, અમારે તમારા દરબારમાં નથી રહેવું. આ લોકોએ કારણ પૂછાયું કે કેમ મહારાજ તમારે રહેવું નથી? મહારાજ કે હવે અમારે છે ને સંન્યાસી થઈ જવું છે, અમારે હવે અહીંયા રહેવું નથી એટલું નહીં પણ અમારે હવે સંન્યાસી થવું છે. એટલે કોઈ કારણ પૂછ્યું કે કેમ સંન્યાસી થવું છે? તો કે તમે ગ્રહસ્થાશ્રમી કહેવાવ ને, એટલે તમારી રસોઈ ને તમારું બધું જે હોય ને બરાબર ચોખ્ખું શુદ્ધ ન હોય, એટલે કે અમે હવે સંન્યાસી થઈ જઈશું અને પછી એ સમાજની અંદર ફરશું અને રહેશું. એટલે જીવબા લાડુબા મહારાજને કહેશે મારા સંન્યાસી થઈ જાઓ ને તો બહુ સારું, કારણ કે સંન્યાસી થાવ ને એટલે ઘરે ઘરનું તમને ખાવા મળે અને ત્યાં બધાના નિયમ ધર્મ બહુ ચોખ્ખા હોય. એમ કરી અક્ષરાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ આવે છે. એમણે કહ્યું કે બારે જેને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્વામિનારાયણની નીતિ રીતિ પ્રણાલિકાની ખબર નથી, નાવું ધોવું ચાળવું ગાળવાની જેને ખબર નથી ને, એને ત્યાં તો મહારાજ બહુ સારી રસોઈ બને. પછી કહ્યું કે એમાં જો ગામડા ગામમાં તમે જાઓ ને તો બહુ સારું બને. મહારાજ કે શું? એટલે કહ્યું કે ગામડાની અંદર ખેડૂતો હોય અને વહેલી સવારે સૌથી પહેલાં ઉઠવાનું બાઈ માણસને, ઉઠ્યા પછી જે ગઈ આગલી રાત્રે ચૂલાની અંદર રસોઈ કરી હોય અને જે બળતણ બાળ્યું હોય એની રાખ લેવાની બાઈ માણસે, નવા લાકડા અંદર મૂકવાના બાઈ માણસે, પછી ઉપર પાણી ગરમ મૂકવાનું બાઈ માણસે, ગોળાને વીંછળવાના બાઈ માણસે, કૂવે પાણી ભરવા જવાનું બાઈ માણસને, ગાય ભેંસ વગેરે હોય એને ધોવાના બાઈ માણસે, વાસીદુ વાળવાનું ચોક સાફ કરવાનો બાઈ માણસને, અને રોટલા ઘડવાના રસોઈ કરવાની પણ બાઈ માણસને, અને રોટલા ઘડતા હોય બાજરાના રોટલા ઘડવાના હોય, રોટલા ઘડતા હોય અને નાનું છોકરું ઉઠે તો એને નવરાવું ધોવરાવું પણ બાઈ માણસને, અને સાવ નાનું હોય બે નંબર કરીને આવે ટોયલેટ જઈને આવે ને તો એનું પાછલો દરવાજો સાફ કરી આપવાનો પણ બાઈ માણસને, પછી એ જાતે રોટલા ઘડે. આવું વર્ણન કર્યું ને મહારાજ કે એવું હોય તો કે હા, તો કે હવે અમારે સંન્યાસી નથી થવું અને તમારી રસોઈ
અને તમારું જે ભક્તિભાવ છે ને એ સારો છે. દાદા દાદા દરબારની અંદર આવા પણ પ્રસંગ બને છે. મહારાજ દાદાની સાથે બોટાદ આવી રહ્યા છે, ગાડામાં બેઠેલા છે, અને ગઢડાથી નીકળીને છેક બોટાદનું પાદર આવ્યું અને મહારાજ કે દાદા આ ગાડું જરા બેસવામાં સાંકડું પડે છે. દાદા ખર્ચ કે હા મહારાજ છે તો સાંકડું. તો કે એમ નહીં સાંકડું નહીં, તમે જરા નીચે ઉતરીને ખેંચો પહોળું થાય. આ દાદો છે ભાઈ, થાંભલાને વિચાર કે વિકાર થાય ને તો દાદાને થાય. દાદા થડ લઈને નીચે ઉતરી ગયા અને કાડું આમ ખેંચવા લાગ્યા. ઇલેસ્ટિકનું નહોતું ભાઈ, લાકડાનું જ હતું. અને દાદાએ થોડું ખેંચ્યું, મારે કે હા હવે બરાબર છે. દાદા બેસી ગયા. દાદા ખાચરના મનની અંદર મહારાજના સ્વરૂપની વિશે, એમની ક્રિયાને વિશે એક પણ શંકા વિચાર સુધો થતો નથી. મહારાજ જે કરે તે બરાબર હોય, આવી દાદાની નિસ્તર્ક બુદ્ધિ છે. મહારાજ જ્યારે જ્યારે ગઢડાથી વરતાલ જાય ને ત્યારે કુટુંબીજનોને પણ સાથે લે, કારણ કે આખું સમગ્ર કુટુંબ જ મહારાજમાં બની ગયેલું હતું. અને અહીંયા કરતો કારભાર તરીકે હરજી ઠક્કર કે લાજા ઠક્કરને જે કરવો એ કરે, આ તો કેવળ મહારાજની સાથે જ મસ્ત હતા બસ. અને મહારાજે પણ વડતાલની અંદર હરિજયંતી અને દેવ ઉઠી એકાદશી માટે તો કહેલું કે આ બે સમયમાં અમે જ્યારે જઈએ ને ત્યારે બધાને સાગમટું આમંત્રણ છે. અને આ વખતે મહારાજ વડતાલજી જઈ રહ્યા છે ને જોબન પગીના આમંત્રણથી ફૂલદોળનો ઉત્સવ કરવા માટે. ઐતિહાસિક ફૂલદોળ ઉત્સવ વડતાલમાં જે થયો, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વિદ્યાનગરની અંદર એવો ઐતિહાસિક ઉત્સવ ઉજવાયો હતો, એ ઉત્સવમાં મહારાજ જઈ રહ્યા છે. અને બહુ સમય પહેલાંથી તૈયારી કરાવેલી છે અને ઘણા બધા સંતોને મોકલ્યા છે. એના તો બહુ જ વધારે લાંબુ વર્ણન શાસ્ત્રમાં છે, આપણે બધા એનાથી પરિચિત છે. એ પ્રસંગે જ્યારે જવાનું છે અને જવાનો દિવસ આવી ગયો અને નાજા જોગિયા મહારાજની માણકી ઘોડી શણગારી અને દાદાના દરબારમાં લાવીને ઊભી રાખે છે. માણકી ઘોડી આવી ગઈ, મહારાજ આમ દરબારગઢમાંથી નીચે ઉતરતા હતા. અને એ સમયે અચાનક જીવબા લાડુબા સ્ત્રી ભક્તોને કહ્યું કે તમારે અહીંયા રોકાવાનું છે. મહારાજની આજ્ઞા થઈ, ત્યાં ઓછરીની કોર ઉપર આવી રીતે જ્યાં સ્ટેજનો આ ધાર છે ને છેલ્લો ભાગ, ત્યાં ગરાવીને ઊભા રહી ગયા. મહારાજ તો આટલું કહીને કટકટ પગથિયા ઉતરી નીચે આવ્યા. નીચે આવ્યા, માણકી ઘોડી તૈયાર હતી, મહારાજે છલાંગ મારીને ઘોડી ઉપર અસવાર થયા. માણકી એ મહારાજનું મન છે, મહારાજ જ્યાં સંકલ્પ કરે ને ત્યાં માણકી ઘોડી મહારાજને પહોંચાડી દે. મહારાજ ઘોડી ઉપર બેઠા, ઘોડી ઉપર બેસે ને એટલે તેમ તમે ગાડીને ચલાવો ને, ગેર બદલો, હેન્ડ ગેર પાડો, પહેલાં ખોલો, બોલો શું કહેવાય પાડો, અને પછી ગાડીને ચાલુ કરો. તો એવી રીતે મહારાજ ઘોડી ઉપર બેસે, પછી ઘોડીને ચલાવવાની અમુક નિશાનીઓ હોય, આવી રીતે ઘોડીના મોઢામાં જે બે દોરડા નાખ્યા એને ચોકડું કહેવાય, ચોકડું કહેવાય. અને ચોકડાની બે બાજુ બે દોરી હોય એને સરક કહેવાય. જમણી બાજુ ઘોડીને વાળવાની હોય તો જમણું સરકને ખેંચે એટલે જમણી બાજુ, એટલે ડાબી બાજુ ખેંચો તો ડાબી બાજુ, બંનેને સેજ આમ ખેંચીને મૂકી દે તો ઘોડી ઊભી રહી જાય. બીજી વાર એવી જ રીતે કરે તો ઊભી હોય તો ચાલવાનું, એવું નહીં કે આમ ખેંચે એટલે ઊભી જ રહે, બીજી વાર એ જ નિશાની કરે તો ચાલવાનું. એ ઘોડીને આપણા કરતા વધારે ખબર પડે. મહારાજ ઘોડી ઉપર બેઠા અને ઘોડીને ચલાવવા માટેની જે પહેલી સમસ્યા હોય નિશાની, એ મહારાજે કરી. માણકી મહારાજનું મન છે, માણકી જાતવાન ઘોડી છે. કેસર બેરી બોદલીને ફૂલવાળ તાજણ તીખી વાંગળીનો ઘણો તાલ, આ જે ઘોડાઓના નામ છે જાતિ છે એ જાતવાન ઘોડા કહેવાય. જાતવાન ઘોડાની નિશાની એ કહેવાય કે એના ઉપર અસવાર બેઠો હોય અને કંઈક શરત ચૂકથી કંઈ એવું બને અસવાર પડી જાય ને તો ઘોડું ત્યાં ને ત્યાં ઊભું રહે. નદીમાં પાણીનું પૂર આવ્યું અને અસવાર જતો હોય, અસવાર પડી જાય ને તો ઘોડું આમ અબાઉટ ટર્ન થઈ અને અસવારને બચાવી લે, આ જાતવાન ઘોડા. માણકી તો એમાં ઉત્તમ પ્રકારની અને દૈવી જીવ છે, એ મહારાજની સેવા કરવા માટે જ આવેલી છે. મહારાજ એના ઉપર અસવાર થાય ને મનવે, મહારાજ કહે ને મન વેગે ગાંફ જાય, મન મહારાજનું જેટલું સ્પીડથી પહોંચે ને એટલી સ્પીડમાં માણકી ઘોડી મહારાજને જે જગ્યાએ જવું હોય ત્યાં પહોંચાડે. મહારાજ ઘોડી ઉપર વિરાજમાન થયા અને ઘોડીને ચાલવાનો ઈશારો કરે છે, ઘોડી ચાલતી નથી. મહારાજે બીજી વાર સરક પકડી અને ખેંચી, ચાલતી નથી. એ જે જે કરવું ઘટે એવું કરી જોયું. છેલ્લો એક એવો ઉપાય હોય કે ઘોડીને કોઈક વાર ખાડો આવ્યો હોય, ટેકરો હોય, કોઈ વાડ હોય અને છલાંગ મારીને કૂદાવવાની હોય ને ત્યારે ચોકડું જે છે ને પકડી ખેંચી અને બે બાજુ જે પગ જે જગ્યાએ નીચે રહે
અને પગની આ પાણી નીચેનો ભાગ એને એડી કહેવાય. એ ઘોડીના પેડુંમાં એનું ઘોડીનું જે પેટ આવે ત્યાં એક સાથે બે જો મારવામાં આવે ને તો ઘોડી આખી આમ છલાંગ મારે, કૂદકો મારી અને અશ્વારને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાય. મહારાજે પેટમાં પાડુંમાં મારી જો, પેગડામાં પગ મારીને આમ એવું કરી જોયું ને, પણ ઘોડી ચાલતી નથી. મહારાજે નીચે જોયું કે ઘોડીને ક્યાંય બાંધી છે, બાંધી નહોતી. અને મહારાજે આમ પાછું વારીને જોયું, મહારાજ પામી ગયા કે ઘોડીને બાંધી નથી, પણ આ જે સ્ત્રી ભક્તો છે ને એ મહારાજને વૃત્તિ દ્વારા ખેંચી રહ્યા છે. બસ જીવબા લાડુબાઈએ તો માણકીને એટલું જ કહેલું કે માણકી તું સ્ત્રી જાતિમાં જન્મી છો ને અમે સ્ત્રી જાતિ, આપણે બે બોન બહેન કહેવાઈએ, આજે તું અમારો પક્ષ રાખજે. અને મહારાજે અમને આજ્ઞા કરી છે કે તમારે નથી આવવાનું, તો અમારી આંખો તૃપ્ત થાય ને ત્યાં સુધી અમે મહારાજના દર્શન કરી લઈએ અને પછી તું જાજે. માણકી જીવબા લાડુબાની ભક્તિને વશ થઈને ઊભી છે. મહારાજ પામી ગયા અને પછી મહારાજ કહે છે,

જાઓ મહારાજ, તમે તો ભગવાન છો, જાઓ પ્રભુ, રામનવમી નથી દૂરી. તમે ફૂલદોળનો ઉત્સવ કરવા જાઓ ને ફાગણ સુદ પૂનમ, ફાગણ પછી તરત ચૈત્ર મહિનો આવે, બસ હરિજયંતિનો ઉત્સવ અહીંયા કરજો. આ શરતે તમે જાઓ. મહારાજ જાય છે, એ પ્રસંગનું લાંબુ વર્ણન નથી કરવું, બીજો પ્રસંગ કેવો છે એટલે. પણ મહારાજ ત્યાં આગળ ચોબન પૈકીના આમંત્રણથી બહુ જ અદ્ભુત ઐતિહાસિક ફૂલદોળ ઉત્સવ કરે છે, અને બાર બારણાનો હિંડોળો મહારાજ બાર સ્વરૂપ ધારણ કરે છે. ત્યાં ભક્તોને જે દિવ્ય સુખ આપે છે ને, જે દિવસથી મહારાજ ગઢડાથી ગઢડાની ભૂમિ છોડીને એ દિવસથી આ બહેનો મહારાજની રાહ જોવે છે અને અખંડ મહારાજનું ચિંતવન કરે છે. દાદા ખાચરને મહારાજે સાથે લીધેલા છે. અહીંયા આગળ દાદા ખાચર મહારાજ જે રીતનું સુખ આપે છે ને આ ઉત્સવ થયો ને, એનું વર્ણન લખે. આપણે લખવું હોય મોટા ભાગે બહુ સુખ્યા ને એવું કરે, સમય આ ઉત્સવમાં જ જાવ, ત્યાં પીડો પડે ને, ત્યાં વ્યવસ્થા ના હોય ને. યોગીજી મહારાજ સમય ઉત્સવનો મહિમા સમજાવતા કહેતા, બાપા ઘણી વાર કહે છે પ્રમુખ સ્વામી મહારાજ કે સમય ઉત્સવમાં આવવાથી એક સાથે હજારો લાખો હરિભક્તોના દર્શન થાય. એ બધાના ઘરે જવું હોય તો કેટલું ગાડી ભાડું ખર્ચવું પડે, કહો કેટલા દિવસ જાય. અને એ બધા જે રહેતા હોય ને, તો આપણે સમૂહમાં રહેતા શીખીએ. સમૂહમાં રહેવાથી આપણી શક્તિ વધે છે, આપણી ભક્તિ પણ વધે છે. દરેકના આમાંથી કંઈક ને કંઈક આપણે સારું જોવા મળે, પ્રેરણા મળે, કંઈક સારું સાંભળવા મળે. તો દાદા ખાચર સમયામાં ગયા છે અને સમયાની અંદર જે ભક્તો આવ્યા છે, જે વ્યવસ્થા થઈ છે, મહારાજની માટે જે હિંડોળો બનાવ્યો છે ને, એનો એક કાગળ લખ્યો. પણ વિશેષ કાગળ તો આ બધું તો સારું જ હતું, પણ એને તો એટલો જ રસ હતો દાદાને પણ કે મહારાજ અમારે ત્યાં ફરી પાછા ક્યારે પધારે. દાદા ખાચર એક કાગળ અહીંયા આગળ જીવુબા લાડુબાને લખે છે. અહીંયા આગળ મહારાજ આ ઉત્સવ કરે છે, પ્રેમાનંદ સ્વામી લખ્યું એમ 10 દિવસ મહારાજ ફૂલદોળનો ઉત્સવ કરે છે અને ત્યાં રોકાય છે. અહીંયા જીવુબા લાડુબા બંને સૂતા છે ને, રાત્રે સ્વપ્નો આવે છે. સવારે ઉઠે છે ને, તો આમ તો જો ને ગોપીઓ જેમ કહેતા ને, શ્યામ તને શ્યામ મને શ્યામ હે અમારો ધન ઉદ્ધો આઠો જામ હમે શ્યામ હે સો કામ હે શ્યામ ગતિ શ્યામ મતિ શ્યામ હે સો પ્રાણપતિ અંધકિશો લાકરી આધાર શ્યામ નામ હે. એવી રીતે જીવુબા લાડુબાને પણ રોમ રોમ ભગવાનનું ભજન થતું અને મહારાજને મય વૃત્તિ બની ગઈ હતી. જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ ત્રણેય અવસ્થાની અંદર અખંડ મહારાજનું ચિંતવન થતું હતું. સ્વપ્નમાં સુઈ ગયા ને મહારાજના દર્શન થયા, એ લીલાના દર્શન થયા. અને સવારે બંને બહેનો ઉઠે છે ને, અતિ આનંદમાં છે. જયા કહે લલિતાને વાતળી, જીવબા લલિતા એટલે લાડુબા, જયા કહે લલિતાની વાતળી. જીવબા લાડુબાને કહે છે કે મને સુંદર સ્વપ્ન આવ્યું, મહારાજના દર્શન થયા. તો લાડુબા કહે છે મને પણ મહારાજના દર્શન થયા. એવું પરંપરાગત મેં સાંભળ્યું છે, આખું આમ તો કીર્તન જ છે આ, મહારાજ આજ વરતાલથી આવશે. પણ જીવબાન લાડુબા એવું કહે છે કે તમને જે સ્વપ્ન આવ્યું તમે કાગળમાં લખો, તમને સ્વપ્નમાં શું શું દર્શન થયા. બંને બહેનો કાગળમાં લખે છે ને, બંનેને એક જ દર્શન થાય. હજી જ આ વાત કરે છે ને, તો એક ખેપિયો આવીને એના હાથમાં એક કાગળ આપે છે,

અક્ષર કાગળમાં ઉત્તમ ભૂપ ના, ઉત્તમ ભૂપ એટલે દાદા ખાચર. આ કાગળની અંદર અક્ષર કોના છે, કોને લખેલો કાગળ છે, કે દાદા ખાચર ના અક્ષર છે. અક્ષર કાગળમાં ઉત્તમ ભૂપના લખ્યા વરતાલથી સમાચાર. શું લખ્યું છે,

પ્રેમાનંદ સ્વામી આ કીર્તન ની અંદર લખ્યું છે કે 10 દિવસ જમી જમાડી સીધાવ્યા મહારાજ વડતાલ ની અંદર 10 દિવસ રહેલા છે. દાદા ખાચરે ત્યાં પહોંચ્યા પછી 3જા દિવસે પત્ર લખ્યો છે અને પત્ર ત્યાંથી અહીંયા પહોંચતા 7 દિવસ થયા. 7 દિવસે તે દિવસે લખે છે આજથી 7મે દિવસે મહારાજ આપણે ત્યાં પધારશે. અને 7મે દિવસે આ કાગળ આવ્યો, રાત્રે સ્વપ્ન આવ્યું અને આ સ્વપ્નની વાત કાગળ વાંચે છે ને ત્યાં તો

કેવું મહારાજમય બનવાનું આપણને શીખવે છે. સંસારમાં હોય તો પણ ચિત્ત ચિત્ત કી વૃત્તિ એક હે ભાવે તહા લગાવો, ચાહે હરિ કી ભક્તિ કરો ચાહે વિષય કમાવો. આ કુટુંબીજનો આપણને શીખવાડે છે, હરતા ફરતા ખાતા પીતા નાતા ધોતા સહજ ભક્તિ. સમય નથી પણ પરમ પૂજ્ય બાપાના જીવનની અંદર અખંડ ભગવાનને ધાર્યા હોવા છતાં પણ આ એમની એક સહજ ભક્તિની ટેવ છે. કોઈ પણ ક્રિયાની અંદર તમે જુઓ, નાનામાં નાની ક્રિયા હોય પણ એમાં સ્વામીશ્રીની વૃત્તિ સહજ મહારાજમય છે. આપણને સૌને પણ આ શીખવે છે, આખ્યાનમાંથી પણ આપણને આ જાણવા મળે છે. એકવાર ભાદરવો મહિનો અને ભાદરવા મહિનાની સુદ ચોથને સૌરાષ્ટ્રની અંદર દગડા ચોથ કે, આમ તો દગડ શબ્દ છે ને મરાઠી છે, દગડ એટલે પથ્થર. એ દિવસે સૌરાષ્ટ્રની અંદર પણ લોકો કોકના ઘર ઉપર પથ્થરો નાખે, આમ તો કોઈના ઘરમાં પથરા ના નાખવા જોઈએ, પણ આ એક કંઈક ખબર નહીં કેટલાક રિવાજો ને કેટલાક કુરિવાજો. દગડા ચોથને દિવસે લોકો આવી રીતે કોઈના ખોરડા ઉપર પથરા નાખે. અને દાદા ખાચરના એક બેન હતા, એનું નામ સોમબા. દાદા ખાચર એને દાદા ખાચરના આપણે શું કહેવાય, એભલ ખાચરના બેન, એમનું નામ સોમબા એટલે દાદા ખાચરના ફોઈ થાય, એટલે સોમબા ફોઈ નામે આ ફેમસ પાત્ર છે. અને એમના ખોરડા ઉપર એટલે કે દાદાના દરબારમાં કોઈએ દગડ પથ્થર નાખ્યો અને જેવો પથ્થર પડ્યો ને એવો મોઢામાંથી દરબારોને કીધું ને, કાઠી ગધેડી નો બોલે ત્યારે એ તો ભણી રહ્યો સમજો, ત્યારે ગધેડી નો બોલતો શીખે ને, ગધેડી નો ગાળ બોલે એટલે એ બધા વેદ માત્ર ભણી રહ્યો કહેવાય. એટલે તો જેવો એના ખોરડા પર પથ્થર પડ્યો અને સોમબા ફોઈના મોઢામાંથી ગાળ નીકળી, અને મહારાજ અક્ષર ઓરડીમાંથી આમ આવતા હતા ને, એમણે સાંભળી, મહારાજના કાને આવું આ સંભળાય એટલે અભડાયો કહેવાય ને કાન, મહારાજ એકદમ નારાજ થઈ ગયા અને દાદાના દરબારમાં આવી અને તરત જ કહ્યું કે હવે અમારે અહીંયા રહેવું જ નથી, બહુ લાંબો પ્રસંગ છે. અને પછી તો સોસો વાના કરે છે બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર, અઠવાડિયા સુધી મહારાજને રીઝવવા પ્રયત્ન કરે પણ મહારાજ ઉદાસ થઈ ગયા. મહારાજ કે અમે અહીંયા રહીએ અને છતાં અમારો સંગ પ્રસંગ હોવા છતાં પણ હજી એમના સ્વભાવ ટળ્યા નથી. પ્રભુ મળે દૂર ગણ ટળે.

આપણે સૌ જાણીએ છીએ ને કે પારસ મણિ કે સંગ છે કંચન ભઈ તલવાર. પારસ મણિનો સ્પર્શ કંચન લોખંડને થાય ને તો એ સોનું થઈ જાય. તલવારને પારસ મણિનો સ્પર્શ થાય તો તલવાર સોનાની થઈ જાય. સોનાની તલવાર થાય એટલે એને મારવાનો સ્વભાવ, એની જે ધાર શાર્પનેસ અને એનો જે તલવારનો આકાર એ કંઈ ન મટે. સોમબા ફોઈએ પણ આટલા વર્ષ સુધી મહારાજનો સમાગમ કર્યો, સાથે રહ્યા, પરંતુ એનો આ સ્વભાવ જતો નથી. મધ્યનું સાત દાદાના દરબારમાં જ નિરૂપાયેલું છે ને કે ભગવાનના ભક્તના અંતરમાં તો એવી ઈચ્છા હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકેય સ્વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય તેનું શું કારણ છે? કદાચ આ પ્રસંગ પછી જ મહારાજે આ વાત કરી હશે, જ્યારની હોય ત્યારે. પણ મહારાજ બહુ ઉદાસ થઈ ગયા અને પછી તો બહુ જ બધા વિનંતી કરે છે, સ્વભાવ છોડવાની વાત કરે છે ને, ત્યારે મહારાજ ત્યાં રહે છે. પછી પ્રસંગ બને છે કે મહારાજ કુશળ કુંવરબેના આમંત્રણથી ધરમપુર જાય છે. એ પણ લાંબો પ્રસંગ છે. ધરમપુર વાંસદા જઈ અને મહારાજ પાછા ગઢડાની અંદર આવે છે. ગઢડાની અંદર આવ્યા અને બધા મહારાજની પાસે આવ્યા, દર્શન કર્યા, પગે લાગ્યા. પણ સોમબાપ હોય છે ને સોગ્યું મોઢું કરીને આમ બેઠા હતા. એટલે મહારાજ એમની નજીક ગયા અને પૂછ્યું કે સોમબાપ હોય તમે કેમ કાંઈ બોલતા નથી? તોય ના બોલ્યા. મહારાજ કંઈ કંઈક તકલીફ છે, કેમ બોલતા નથી, કંઈ દુઃખ આવી પડ્યું છે? ધીરે ની કંઈક અમારી કાઠીની જાત અને કંઈક અવળું બોલાઈ જાય અને તમે નારાજ થાવ. એને યાદ છે હજી કે એનાથી મુખમાંથી ગાળ બોલાઈ ગઈ ને મહારાજને નહોતું ગમ્યું એ દિવસથી છેલ્લાનું 24મું વચનામૃત. આપણે પહેલા દિવસે કહ્યું હતું કે મહારાજે તો સંકલ્પ કર્યો કે વન વિચરણ દરમિયાન કે ગોદોહન માત્ર એક જગ્યાએ ન રહેવું. પણ દાદાના દરબારમાં શા માટે રહ્યા? દાદા ખાચર એકલા જ નહીં, જીવબા લાડુબા જ નહીં, પણ મહારાજ કહે છે કે દાદા ખાચર અને કુટુંબીજનોએ, છેલ્લાનું 24મું વચનામૃત, દાદા ખાચર અને કુટુંબીજનોએ અમને ન ગમે એવો એકેય સ્વભાવ રાખ્યો નથી. આપણે સ્વામીને રાખવા છે અને સ્વભાવને રાખવા છે. કદાચ સ્વામી રહે કે ન રહે વાંધો નહીં, પણ સ્વભાવ તો રહે જ, એને તો રાખવા છે ને. એમને એમની સાથે જ નથી ગમતું. મહારાજ કે અમને સ્વભાવનો અભાવ છે, વ્યક્તિનો નહીં. કોઈ એવું માનતો કે આ વ્યક્તિ મહારાજને નથી ગમતા, વ્યક્તિ સાથે અણગમો છે જ નહીં. વ્યક્તિ જે વિચિત્ર સ્વભાવ રાખે છે ને, મહારાજ કે અમને સ્વભાવનો અભાવ છે અને અમે તમારા સ્વભાવ છોડવા માંગીએ. એક અમારા પ્રસંગની અંદર આવેલી ઘોડી, એનો જો અમે સ્વભાવ છોડાવ્યો હોય તો તમને તો સ્વભાવ છોડાવીએ જ ને. અને દાદા ખચરને કુટુંબીજોને મહારાજની આ મરજી રૂચિ જાણી, જે ન ગમે જગદીશને જાણો તેનું ન લઈએ નામ. પછી જે ભગવાનને ન ગમતું એ ન રખાય. આપણામાં પણ કોઈનામાં જે કંઈ હોય તે. અમને એક પ્રસંગની સ્મૃતિ કરી હતી. બાપા 1972ની અંદર સ્પેશિયલ ટ્રેનમાં ચારધામની યાત્રાએ જ્યારે નીકળ્યા, ત્યારે પહેલે જ દિવસે વડોદરાથી ટ્રેન નીકળીને ઉજ્જૈન ક્ષિપ્રા નદીમાં સ્નાન કરી અને બાપાએ પછી નાની સભા કરેલી. એ સભા દરમિયાન બાપાએ કહ્યું કે આપણી આ યાત્રા છે ને 42 દિવસની ટ્રેન છે, 42 દિવસ સુધી બધા યાત્રામાં સાથે ફરવાનું છે. ટ્રેનની અંદર નાની મોટી અગવડ સગવડ પડે એ થોડીક વાત કરીને બાપાએ કહ્યું કે 42 દિવસ સુધી આપણે સાથે રહેવાના છીએ, તો દરરોજ એક એક સ્વભાવ છોડીએ ને તો 42 દિવસની અંદર 42 સ્વભાવો આપણા જતા રહેશે. આપણે તો કેટલા બધા આપણામાં હશે. મધ્યના 51માં કીધું છે, 51 તો છે જ, તો 42 તો કદાચ ગણતરી કરે તો વધારે પણ હોય. મોટા પુરુષ જાણતા હશે, એટલે કહ્યું કે 42 દિવસ દરરોજ જો એક એક સ્વભાવ છોડે, સ્વભાવ છોડે તો સુખ થાય, સ્વભાવ છોડે તો મહારાજ રાજી થાય. આ રીતે દાદા ખાચર અને કુટુંબીજનોએ મહારાજને રાજી કરવા માટે પોતાના સ્વભાવ પણ છોડેલા છે. હવે વાત બને છે કે મહારાજ દાદા ખાચરના દરબારની અંદર આવી રીતે રહે છે અને આવી રીતે દાદાની ખૂબ પ્રશંસા કરે. એટલે સાચા અર્થમાં જે કંઈ હતું એ દાદાના ગુણોનું ગાન મહારાજ કરે છે, મહારાજના મુખમાંથી થઈ જાય છે. જેમ પ્રથમનું 76મું વચનામૃત છે, સંતો મનન કરે છે. સામાન્ય રીતે દરેક વચનામૃતની અંદર એવું આવે, સ્વામિનારાયણ 1876ના માક્ષર સુધી એકાદશી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં, આ જ વચનામૃતનો ક્રમ છે. પણ પ્રથમના 76ના વચનામૃતમાં એવું છે કે દાદા ખાચરના દરબારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ. દાદા ખાચરનું નામ પહેલું છે અને મહારાજનું નામ પછી. કેમ?
મારા જેમાં લખ્યું છે ને પંચવર્તમાને ખોટ ન હોય, અને એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ તો પણ દેહ પર્યંત મુંજાય નહીં, એવો જે હોય તે ઉપર અમારે. એવા કોણ હતા? દાદા ખાચર. આવા દાદા ખાચર હોય મહારાજના મુખમાંથી વારે વારે બોલે તો દાદો તે દાદો, દાદો તે દાદો. પંચાળા નરેશ ઝીણાભાઈ એ પણ ઉત્તમ ભક્ત છે. મહારાજનો સમાગમ કરવા માટે મુમુક્ષુ છે, ઘરેથી 20-20 કાગળ આવે છે. કાગળ આવે ને આમ મૂકી દે નીચે, બીજો કાગળ નીચે, ત્રીજો, 20 કાગળ આવે. એક કાગળનો જવાબ નહીં, વાંચવાનો નહીં, કશું નહીં. કુટુંબીજનોએ મહારાજ ઉપર કાગળ લખ્યો કે દરબાર ઝીણાભાઈ આપનો સમાગમ કરવા માટે આવ્યા છે. ખરેખર ત્યાં છે કે કેમ, અમે આટલા કાગળ લખ્યા પણ કોઈ જવાબ નથી. મહારાજે ઝીણાભાઈને પૂછ્યું કે તમારા ઉપર કાગળ આવ્યા છે? તો કે હા. કેટલા? ગણતરી કરી બધા, કેટલા મહારાજ છે? તો કે તમે જવાબ નથી, મહારાજ વાંચ્યો જ નથી. કેવા મુમુક્ષુઓ છે. દુષ્કાળના સમયની અંદર 60 સાધુઓના મંડળને પોતાને ત્યાં રાખેલું, આવી તો અદભુત સેવા કરી છે. એના મનની અંદર એક વાર મહારાજના ચરિત્રની અંદર દાદાનું રાખે છે, એટલે શંકા છે, મહારાજ કેમ દાદો દાદો દાદો કરે? શું અમે દાદાથી કમ છીએ? મહારાજ પંચાળા પધારે છે, અને ગામની અંદર શિયાળાનો સમય હોય, એક કોઈ પરણિત ફૂલે કે ચડ્યા છે ઘોડા પર બેસીને આખા ગામની અંદર ફેરવે કે આ મૂર્તિઓ હવે રેસ ઉપર ઉતરવાનો છે. બધાને ખબર પડે કે આ પણ એક હવે આપણામાં ભળવાનો છે. ઢોલ વાગતા હતા, મહારાજે કીધું આ શું થાય છે? ભગવાન બધું જાણતા હોય, પણ આને મનુષ્ય ચરિત્ર કહેવાય. અને પછી એ પ્રસંગ આપણે પ્રચલિત છે, જાણીએ છીએ. કહ્યું કે આવું છે મહારાજ, કે અમારે પણ પરણવું છે અને બધી વાત ચાલે છે. મહારાજ કે અમારા માટે કન્યા લાવો. અને પંચાળા નરેશ ઝીણાભાઈના બેન અદીબા સામે વૃત્તિ ઠરે છે, અને કહ્યું અદીબાને પૂછ્યું કે તમે મહારાજની સાથે પરણવા તૈયાર છો? અદીબા તો રાજીના રેડ થઈ ગયા. મીરાની પંક્તિ સાંભળેલી, પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો ભય ટળ્યો. હે, અદીબા તો અત્યંત ખુશખુશાલ થઈ ગયા, એને પોતાના અહોભાગ્ય માનવા લાગ્યા. એના 33 કરોડ રૂવાળા હે ને, આમ ઝણઝણી ઉઠ્યા કે વાહ, મહારાજ મારો હાથ પકડશે, મારા અહોભાગ્ય. અને પંચાળા નરેશ ઝીણાભાઈને કહ્યું કે ભાઈ મહારાજીને આ ઈચ્છા છે ને, એને ખબર હતી કે આવું મહારાજે કર્યું છે. અને અદીબા હા પાડે છે, અને ઝીણાભાઈ છે ને ભોંખો તરવા લાગે, નીચે જોઈ ગયા. અને પછી તરત આમ ઊંચે જોઈને કહે છે કે આ વાત તો નહીં બને. કેમ? તો કે અમે ગરાસિયા કહેવાઈએ. દાદા ખાચર છે ને, ખાચર ખુમાણને વાળા, એ એક બાજુ કહેવાય, અમે ગરાસિયા કહેવાય. અત્યારે આપણે લાંબુ વિવરણ નથી કરતા, પણ એવું કહેવાય. ભગવાન સ્વામિનારાયણે સમકાલીન લોકજીવનમાં બીજી વાઘેલા એ નોંધ્યું છે કે સ્વામિનારાયણ ભગવાનના સમયની અંદર જે નાગર બ્રાહ્મણો હતો ને જૂનાગઢની અંદર, વિસનગર બે જગ્યાએ નાગર બ્રાહ્મણો રહે, એ નાગર બ્રાહ્મણો બીજા બધા દ્વિવેદી ત્રિવેદી દવે આ બધાને કેવા સમજે? એ બ્રાહ્મણ કહેવાય, અને પેલા એ બ્રાહ્મણ કહેવાય. તો કે આ બધા બ્રાહ્મણ જ છે ને, એમાં શું ફેર?

મહારાજ ઉગમણા બારના ઓરડાની અંદર વિરાજમાન હોય અને જીવબા અને લાડુબા પણ બેઠા હોય અને મહારાજ દાદા ખાચર પોતે દોરી ખેંચે ને, પણ મેં આગળ કીધું ને કોઈ થાંભલાને વિચાર કે વિકાર થાય ને તો મહારાજના ચરિત્રની અંદર દાદાને કોઈ ખોટો સંકલ્પ થાય. બસ આવી નિસ્તર્ક બુદ્ધિ, આવી દિવ્ય બુદ્ધિ, આવી નિર્દોષ બુદ્ધિ મહારાજની વિશે હતી. આપણે પણ પ્રગટ સત્પુરુષની વિશે આ બુદ્ધિથી આપણે જોડાવાનું છે. આવી રીતે દાદાનું મહારાજ ખૂબ ખૂબ રાખે છે. વર્ષો વીતી જાય છે. દાદા ખાચરના પત્ની કુમુદાબાઈ મહારાજનો જે દિવસથી એને નજીકનું સાનિધ્ય મળ્યું તે દિવસે અંતર નાચી ઉઠ્યું છે. અંતરની અંદર એમને અતિ અતિ અતિ આનંદ છે. પણ દાદા ખાચરના જે કાકા જીવા ખાચર છે ને એ વારે વારે મેણો મારે કે દાદાને ક્યાં કાંઈ સંતાન છે, અને દાદો ન હોય ત્યારે તો પછી બધું આપણું જ છે ને. વારે વારે આવું સંભળાતા કુમુદાબાઈના કાને પણ આ વાત મળી હતી. અને પછી એકવાર કુમુદાબાઈ દાદા ખાચરને કહે છે કે આપણી જ્ઞાતિની અંદર તો બે પત્ની બધા જ કરે છે, તો મારી ઈચ્છા છે કે તમે એક બીજું લગ્ન કરો, અને હું પણ છું, પણ તમે બીજી વાર એક લગ્ન કરો અને એના થકી કોઈ સંતાન થાય તો આપણો દરબાર છે ને ભર્યો ભર્યો રહે. હવે પહેલી વાર પરણવાનું હતું ત્યારે એને ક્યાં ખબર છે કે કેવા વાના બન્યા છે ને શું થયું હતું. પરંતુ કુમુદાબાઈ તો ભોળા ભાવે એમણે જે કંઈ સાંભળ્યું હતું અને એનાથી કંઈક સારું પરિણામ આવશે એ હેતુથી આ પ્રમાણે વાત કરી. દાદા ખાચર ના પાડે છે. હરિલીલામૃતની અંદર બહુ સરસ પ્રસંગ છે, ખાલી આપણે વાંચી જઈએ.

કુમુદાબાઈને પણ કેવા ઉત્તમ વિચાર છે. એમણે કહ્યું કે મારે તમને બીજી વાર પરણાવવાનો કોઈ બીજો સ્વાર્થ હેતુ નથી, પરંતુ આપણો આ સ્વામિનારાયણ ધર્મ છે અને આ સંતો આપણે ત્યાં આવી રીતે આનંદ કિલોલ કરે છે, એ સંતોનું પછી શું થશે, સત્સંગનું શું થશે, એટલા માટે હું તમને વિનંતી કરું છું કે તમે બીજી વાર ઘર ભાંડો પરણો. દાદા ખાચર ના પાડે છે, અને દાદા ખાચર તો એવી જબરજસ્ત ના પાડી કુમુદાબાઈને કોઈ બીજો વિકલ્પ જ ન રહ્યો. પરંતુ એમના અંતરની ભાવના સાચી હતી. આખો પ્રસંગ બહુ સમજવા જેવો છે. આ કુમુદાબાઈએ જઈને મહારાજને વાત કરી. મહારાજ કે બરાબર છે, તમારી વાત સાચી છે. કુમુદાબાઈએ કહ્યું પણ મહારાજ હું દાદાને કહીને આવી છું, પણ દાદા ના પાડે છે. અને દાદા કહે છે કે હું તો પહેલી વાર પરણવા માટે પણ ઈચ્છતો નહોતો, પરંતુ મહારાજની આજ્ઞા થઈ એટલા માટે, મહારાજની આજ્ઞા પાળવા ખાતર તારી સાથે હું લગ્ન ગ્રંથિથી જોડાયો છું, મારે બીજી કોઈ ઈચ્છા જ નથી. આ વાત જ્યારે કુમુદાબાઈએ મહારાજને કરી, મહારાજ કે ના અમે વાત કરશું અને દાદા પરણ છે. પ્રસંગ લાંબો છે. મહારાજ દાદા ખાચરને બોલાવે છે અને કહે છે કે દાદા ખાચર, હા તમારે બીજી વાર લગ્ન કરવાનું છે. અત્યાર સુધીમાં કેટલું સાંભળ્યું હોય, દાદો જુએ છે, દાદો સાંભળે છે, સાંભળે છે ને હવે દાદો વિચારે છે. દાદાના કાનની અંદર છ વર્ષના દેવાનંદ છે ને, એને દેવાનંદ સ્વામીએ જે શબ્દો લખ્યા ને ચાબખા કહેવાય છે, અને ચાબખો એક વાર વાગે ને તો જિંદગીભર યાદ રહે. સગ

મહારાજ, તમારી સાથેનું સગ પણ એ જ સાચું. બ્રહ્માનંદ સ્વામીને જ્યારે તેડવા આવ્યા ને, એ પદ મને એકદમ યાદ છે. બ્રહ્માનંદ સ્વામીએ લખેલું હતું બેની, એટલે કે બધાને સંબોધીને કહે છે. બ્રહ્માનંદ સ્વામીને કોઈ બેન નહોતા, પણ બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે એમ,

જે દિવસથી આ પદ સાંભળ્યું ને તે દિવસથી પ્રતીતિ થઈ છે કે તમારા સિવાય બીજા કોઈની સાથે વરવું નહીં. મહારાજ કહે છે કે અમારી આજ્ઞા છે, બસ આ શસ્ત્ર. જેવી મહારાજે કહ્યું કે અમારી આજ્ઞા છે, અમારી ઈચ્છા છે, દાદા ખાચર કે તો એક શરત હું પરણું, પણ જેવી રીતે અર્જુનનો રથ ભગવાન કૃષ્ણે ચલાવ્યો હતો એવી રીતે મારી જાનની અંદર આપ સ્વયં પધારો તો હું પરણું. મહારાજ કે તમારી જાનમાં અમે આવીશું, અમે સંતોને સાથે લાવીશું, બસ તમે પરણવાની હા પાડો. અને પછી તો સોમપ્રભાદેવી સુરપ્રભાદેવીને વાત કરે છે કે દાદા ખાચરને બીજી વાર પરણાવવાના છે. બંને રાજી થાય છે અને હેતુ પણ કહે છે કે મહારાજ કહે છે આવા હેતુથી કુમુદાબાઈએ અમને વાત કરી છે અને અમે નક્કી કર્યું છે કે આપણે પરણાવીએ. સોમપ્રભાદેવી સુરપ્રભાદેવી મહારાજને કહે મહારાજ એમના માટે કન્યાનું શું? એ વખતે મહારાજ કહે છે કે અમે એના માટે કન્યા જોઈ રાખી છે. ટૂંકમાં પ્રસંગ જોઈ લઈએ, લગ્ન આપણે આવતીકાલે કરાવીશું. મહારાજ વનવિચરણ વખતે ભાવનગરથી જ્યારે સૌરાષ્ટ્રની તરફ નીકળે છે અને પટવદરને પાદર જાય છે અને પટવદરને પાદર જાય છે ત્યારે વહેલી સવારનો પહોર છે. વનવિચરણ દરમિયાન મહારાજ 7 વર્ષ સુધી ફર્યા છે, ક્યાંય ક્યારેય પાણી માગ્યું નથી. 7-7 દિવસ સુધી એમણે પાણી વગર ચલાવેલું છે. અહીંયા આગળ વહેલી સવારે પટવદરને પાદર કૂવો છે અને ત્યાં આગળ કેટલાક સ્ત્રી ભક્તો પાણી ભરવા માટે આવેલા છે. મહારાજ કે અમને તરસ લાગી છે અને એક નાની બાળકી ત્યાં પાણી ભરતી દે. મહારાજે એને કહ્યું બેટા મને પાણી પાસ. નાની બાળકીએ કહ્યું તમારી પાસે કંઈક વાસણ હોય પાત્ર હોય તો લાવો હું પાઉં. નાની છોકરી પાણી ભરવા આવી હોય તેના માટેનું દેગડો પણ નાનો, એને ગુજરાતીમાં મોટો હોય એને હાંડો કહેવાય, નાની હોય એને ગાગર કહેવાય. કદાચ નાની ગાગર લઈને આવી હશે. મહારાજે કહ્યું તું ગાગરની ધાર કર, અમે આવી રીતે ખોબો વાળીને પાણી પી લેશું. એ નાની બાળાએ મહારાજને પાણી પાયું. મહારાજ એને આશીર્વાદ આપે તે મને પાણી પાયું, હું તને રાણી બનાવીશ, જે મારા આશીર્વાદ છે. વનવિચરણ વખતે આપણે આગળ જોઈ ગયા એમ મહારાજ 1856 સાલમાં ત્યાંથી પ્રસાર થયેલા નીકળેલા છે. દાદા ખાચરનો જન્મ 1856 પોષવદ છઠના દિવસે થયેલો છે. જે છોકરી સ્વયં કૂવાના કાંઠે પાણી ભરવા આવે એની ઉંમર આપણે કલ્પના કરી શકીએ કે ઓછામાં ઓછી 6-7-8 વર્ષની હોઈ શકે. સામાન્ય રીતે ગૃહસ્થાશ્રમ જોડવાનો હોય ત્યારે નિયમ એવો હોય કે પુરુષ મોટો હોય અને કન્યા નાની હોય. અહીંયા ઊંધું છે. દાદા ખાચર ઉંમરમાં નાના છે અને જેની સાથે હવે લગ્ન થવાના છે એમનું નામ છે જસુબા. નાગપાલ વરુના દીકરી જસુબા મહારાજની વનવિચરણ દરમિયાનમાં એની દ્રષ્ટિ પડેલી છે. એટલે પછી કુમુદાબાઈને આવો વિચાર આવે કે ન આવે, વિચાર આવ્યો એમની એની પ્રેરણા પણ મહારાજ સ્વયં છે. અને આ પ્રમાણે મહારાજે કહ્યું કે એમના માટે મેં કન્યા જોઈ રાખી છે. કાળુ વાવડિયાને મહારાજ વાત કરે છે કે તમે જઈ અને ફટવદરની અંદર જઈ નાગપાલ વરુના દીકરીને પૂછી આવો. અને ત્યાં આગળ જાય છે. મહારાજે જ જ્યારે બધું નક્કી કરેલું એમાં કોણ ના પાડે. કાળુ વાવડિયા સમાચાર લાવે છે કે મહારાજ એ લોકોની તરફથી તૈયારી છે. અને એ લોકો તો એવું કહેતા કે દાદા તો દરબાર કહેવાય અને અમે તો સામાન્ય આ રીતે કહેવાઈએ, અમારી દીકરી જો ત્યાં જાય તો અમારા હો ભાગ્ય કહેવાય. મહારાજે કહ્યું કે આપણે ગળા મોઢા કરાવો અને આ પ્રમાણે ગોળધાણા આપી અને દાદાનું બીજી વારનું લગ્ન નક્કી થાય છે. બીજી વાર દાદા ખાચર કેવી રીતે પરણવા જાય છે એ વાત આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.

0: श्री स्वामी नारायण भगवान जय। आज अनादि भाव मुक्त जागा स्वामी ने जयंती है। हमने दास सिद्धांत तो पार की क्रिया पार को दोष पार को आकार न जो ने आपने ठराव करिए है जो तुम्हें जितली ना पाड़ो ने एटली हाथ आप अवरो स्वभाव से बने सुधारवा जरूरी अने एमने तो बड़ा घना उपदेश कराया छे संतो बदा बात करते આપણે જે અમને વાત કરી છે એ વાત આપણે આગળ લઈ જઈએ। આપણા બધા ગુરુઓ એકાંતિક ભક્તો આ જ વાત કરે છે અભાવ ગુણ નહીં લેવાનો। તો આપણે કેટલી હદે ક્યાં સુધી પહોંચવાનું છે એ વાત આવે છે। શ્રીજી મહારાજ પોતે જ વાત કરે છે, શ્રીજી મહારાજ પોતે જ વાત કરે છે। ભુજ કોટડામાં શ્રી હરિ સભાજનોને વાત કરતા કહ્યું, ભુજ અન્ય વ્યક્તિમાં અપરંપાર દોષ હોય એવું કોઈ જોયો છે અપરંપાર દોષ? તો મહારાજ વાત કરે કે અન્ય વ્યક્તિમાં અપરંપાર દોષ હોય એટલે દોષનો દરિયો ખાંડ નહીં પોટલું નહીં દોષનો દરિયો અન્ય વ્યક્તિમાં અપરંપાર દોષ હોય પરંતુ તેમાંથી એકાદ સારભૂત ગુણ શોધી તેને ગ્રહણ કરે તે વિવેક અને બુદ્ધિમાન છે। કચરાનો ઢગલો હોય કચરા એમાંથી સાર શું કાઢવું, શું હાથમાં આવે સાર? પણ મહારાજે એવી કલ્પના કરી, એ કલ્પના નહીં એમને તો સાક્ષાત્કાર છે, મહારાજે જોયેલું છે। તો મહારાજ વાત કરે છે કે અન્ય વ્યક્તિમાં અપરંપાર દોષ હોય, અવગુણનો દરિયો હોય એમાંથી સાર વસ્તુ કાઢવી એ ક્યાંથી બને? માઇક્રોસ્કોપ ડબલ લગા દેખાય નહીં। તો મહારાજ ત્યાં સુધી વાત કરી, અન્ય વ્યક્તિમાં અપરંપાર દોષ હોય પરંતુ તેમાંથી એકાદ સારભૂત ગુણ શોધી આપણે વિવેકીને બુદ્ધિમાન કહેવાય છે તેના લક્ષણ હોય, અન્ય વ્યક્તિમાં અપરંપાર દોષ હોય પરંતુ તેમાંથી એકાદ સાર વસ્તુ ક્યાંથી સાર બધું દોષનો દરિયો હોય બધી ક્યાંથી સાર કાઢવું? પણ મહારાજે કહ્યું છે કે શક્ય છે પરંતુ તેમાંથી એકાદ સારભૂત વસ્તુ ગુણ શોધી તેને ગ્રહણ કરે। અશક્ય જેવી વસ્તુ પણ મહારાજે વાત કરી છે એ તો એમનો તો અનુભવ હશે, તો મહારાજે વાત કરી એટલે આટલું બધું આટલા બધા દોષ હોય પરંપરા અને આમાંથી એકાદ એકાદ અવગુણ ગુણ તો કહેવાય નહીં, અવગુણમાંથી સાર વસ્તુ ગ્રહણ કરે, સારભૂત ગુણ શોધી તેને ગ્રહણ કરે, તો તેને શું કહ્યું? તે વિવેકી અને બુદ્ધિમાન છે. આપણે આપણી બુદ્ધિ ક્યાંય ઠેકાણે પડી? મહારાજે વાત કરી કે એટલે ટૂંકમાં આ સત્સંગમાં અવગુણની વાત જ નહીં, અવગુણ કાઢી જ નાખવાની. મહારાજી જે વાત કરે, સૂર્યમાં આજુબાજુ તેજ હોય ત્યાં ક્યાંથી અંધારું ચડે? મહારાજે કહ્યું એટલે એવી રીતે આ સત્સંગ જેને થયો એને કલંકરૂપ છે, કોઈના દોષ જોવા, અવગુણ જોવા, એ મહારાજે વાત કરી. એટલે એટલે હદ સુધી હવે અવગુણ અભાવ ન લેવાની વાત મહારાજ કરે છે. હવે આ શક્ય છે? મહારાજ શક્ય બનાવે છે, અને એને જ વિવેકીને બુદ્ધિમાન કહ્યું છે. આપણે આપણી રીતે બુદ્ધિમાન સમજીએ, કચરો તમે કોણ પૂછે છે? પણ હું બુદ્ધિમાન છું, વિવેકી છું, કાંઈ કામમાં ના. શ્રીજી મહારાજે વાત કરી એ જ સાર છે. અન્ય વ્યક્તિમાં અપરંપાર દોષ હોય, પરંતુ તેમાંથી એકાદ સારભૂત ગુણ શોધી ક્યાંથી જોડે? સાર અવગુણનો દરિયો હોય ક્યાંથી સાર? પણ મહારાજે કહ્યું કે એટલે હદ સુધી આપણે અભાવ અવગુણની વાત જ ના રહે સત્સંગમાં, એ બધું બગાડે, બધું બગાડે. ઠીક, આપણું જીવન બગડે, આપણું મોક્ષ માર્ગે આપણે ચડ્યા છીએ અને ક્યાંય આપણે ચડી જઈએ, એ આપણું પોતાનું બગડે. આપણે વ્યવહારમાં બધામાં રૂપિયા ગણતા હોય તેમાં એક પાઈ જવા ના દઈએ, અને અહીંયા ઢગલાએ ઢગલા અવગુણની વાત કરીએ તો આપણું જીવનું મોક્ષની દુકાન છે, મોક્ષ કરવાયા છે. જે દુકાનમાં જે માલ હોય એ માલ મળે. હવે મોક્ષની દુકાનમાં આપણે આ ક્યાંથી મળે? અન્ય વ્યક્તિમાં અપરંપાર દોષ હોય, પરંતુ તેમાંથી એકાદ સારભૂત ગુણ શોધી, સારભૂત ગુણ કચરામાંથી સારભૂત શોધવાની અશક્ય જેવી છે, તેને ગ્રહણ કરે. પછી ગ્રહણ કરે એટલે અપનાવે. એ જે વસ્તુ અપનાવે એ આપણે થઈ ગયું કહેવાય. જે માલ આપે, પૈસા આપે, અને જે માલ લઈએ એ તમારું થઈ ગયું, એમ ગ્રહણ કરે એટલે પોતે પોતા માલિક થાય. આમાંથી માલિક ક્યાં થવાનું? કચરામાંથી. પણ મહારાજે વાત કરીએ એ શક્ય બને. અને એને જ મહારાજે કહ્યું કે બુદ્ધિમાન વિવેકી છે. એટલે આપણે આ સત્સંગમાં તો નામ નિશાન ના જઈએ અવગુણ અભાવની વાત. તો તમે પ્લેટફોર્મમાં આવ્યા, મોક્ષના પ્લેટફોર્મમાં આવ્યા પછી આગળ વાત. પણ અહીંયા પ્લેટફોર્મ પર આવવા માટે આટલું કરવું પડે. અન્ય વ્યક્તિમાં પરંપાર દોષ હોય આ ઘોટવું પડે. એક વાર સાંભળે કાંઈ કામમાં ના, ફૂફ ઉડી જાય, કંઈ ઘોટવું પડે એટલે ઘોટાઈએ છે. અન્ય વ્યક્તિમાં પરંપાર દોષ હોય પરંતુ તેમાંથી એકાદ સારભૂત ગુણ શોધી તેને ગ્રહણ કરે તે વિવેકી અને બુદ્ધિમાન છે. જો મહારાજની વ્યાખ્યા અને એ જ કામ આવવાના, મહારાજની વ્યાખ્યા જ કામ આવવાની છે. આ પોતાનું મન ધાર્યું, તમે આ પોતાને બુદ્ધિમાન માનો એ કોઈ કાંઈ કામના, ક્યાંય કારના ચપાટામાં ઉડી જાય. પણ શ્રીજી મહારાજના જે એમને કહ્યું વિવેકીને બુદ્ધિમાન કોને કહ્યું એ આપણે મનમાં રાખીએ. એટલે ટૂંકમાં અભાવોની વાત જ નથી. આ સત્સંગમાં સૂર્યની આજુબાજુ કિરણ હોય ત્યાં અંધારું ક્યાંથી મળે? શોધવા જાય તો એ ના મળે. અને તો આપણે શોધી કાઢીએ, આપણી હવા સુરવીર છે શોધી કાઢી. આ મારા હિતની વાક્ય શું લખે, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, તો બધું પ્રીતને જે પ્રીતે વાત કરે એ તો હિતકારી જ હોય. તો મહારાજે જે વાત કરી છે બધી આપણા હિતની વાત છે. અને આપણે અવગણીએ તો તમારી મરજી, પણ કામ ના થાય. જે દુકાને ચડ્યા એ માલ લેવી જોઈએ, એ ના પ્રાપ્ત. અનંત જન્મથી આ ટલ્લા ખાધા છે, અભાવ ગુણ લઈને મંધારું કરીને બધું જ બગાડ્યું છે. અને તો આપણે મનમાં ધારીએ કે બધું સુધરે છે, સુધારીએ છીએ. તો મહારાજે ચોકડી મૂકી અને શ્રીજી મહારાજના વચન જ કામમાં આવવાના છે. મહારાજની જે
1: જોઈ લો, ગોપીચંદનું નામ સાંભળ્યું છે? નામ સાંભળ્યું છે ગોપીચંદનું? રાજાનો દીકરો હતો. એક વાર ગોપીચંદ આમ જરૂખામાં ઉભા, અરે નીચે નાતા હતા. હવે એના પિતાશ્રી ધામમાં ગયેલા અને દાસી એને નવડાવતી હતી. એની માને મેનાવતીને કોઈ આધાર નહોતો. રાજ હોય ને પણ એનો પતિ ના હોય ખાલી લાગે, ગમે તેટલો બંગલો હોય તોય. પણ તો એટલું સારું હતું, એને ઘેર દીકરો હતો એટલે પાછું ફરેલું લાગે, બાકી નથી રહેતું. આ બધી ભૌતિક વસ્તુઓ દેખાય છે ને કાંઈ કામ લાગતી નથી, પણ દીકરો હતો એટલે એનો આધાર હતો એટલે એને જોઈને પછી રાજી થાય. અને દીકરો છે ને મરવાળો, સીધી ફોટો કોપી હતો એના પિતાની, આ મિનિએચર સ્વરૂપ જોઈ લો. એટલે એને જોઈને એમ ખુશ થાય. એમાં દાસીઓ નવડાવતી હતી અને એકદમ એના પિતા એને યાદ આવ્યા, મેનાવતીને, એની માતુશ્રીને. અને એના જે લગ્ન થયેલા, અને રાજાના લગ્ન એટલે હે એ બધા બેન્ડ વાજા વાગે અને નગરયાત્રા નીકળે, હાથી નીકળે, ઘોડા નીકળે, ઊંટ નીકળે, બેન્ડ નગારા વાગે અને બધા રાજાઓ આમ ખંડિયા રાજાઓ આમ સલામ ભરતા હોય. આ બધું તંત્ર રિસેપ્શન થાય, હે બધા જમણવાર થાય, બધા જાત જાતના બધા ખેલ થાય, એ બધી ફિલ્મ આખી વિડીયો આવી આમ. અને પછી હાર્ટ એટેક, એ પાછી વિડીયોનો ભાગ એક. અને ધામમાં ચાલ્યા ગયા. રાજા હોય એટલે કઈ ના જાય એવું થોડું છે? સિક્કા મારી આપ્યા છે કે રાજા ના જાય? રાજા જાય, બધા જોઈએ છીએ આપણે, એ તો દુનિયાનો ઇતિહાસ કે છે. તે રાજા ઉપડી ગયા અને એ ફિલ્મ એને યાદ આવી. કહો હો, રાજા બધા સન્માન કરે, હે બધું ધામધૂમ થાય, પણ એની રાખમાં એની કાયાની અગ્નિ સંસ્કાર થઈ ગયો અને રખિયા પધરાઈ દીધી નદીમાં. અને પતી ગઈ કથા, એ એને આખું યાદ આવ્યું. અને પેલા ગોપીચંદને નહોતો જોયો, કે આ ગોપીચંદ એને દાસીઓ જોઈને રાજી થાય છે, હું રાજી થઉં છું, પણ આ રખિયા છે. ટાઈમમાં જોયું એને, આપણે સ્પેસમાં જોઈએ છીએ. અહીં બેઠા બેઠા ઇંગ્લેન્ડનું દેખાય, અમે આફ્રિકાનું દેખાય, ઇન્ડિયાનું દેખાય ટેલિવિઝનમાં. ટાઈમ સ્પેસમાં ટ્રાવેલ કર્યું, હવે ટાઈમમાં ટ્રાવેલ કરો. 100 વર્ષ પછી આપણે છીએ બધા આ સભાને, 100 વર્ષ પછી જુઓ હું ને તમે કોઈ છીએ, કોઈ બીજા છે, તો વિચારવાનું છે. એટલે આ વિચાર કર્યો એની માનવતીએ, કે આ જેને હું જોઉં છું છે ને એને રખિયા છે, એ કાંઈ નથી, રખિયા છે. અને એની આંખમાં આંસુ આવી ગયા, કે આ શું થશે આનું. અને આંસુ ઉપરથી એમ પડ્યા. અને ગોપીચંદ નીચે ઉભો હતો, એની ઉપર પડ્યા, બધું શરીર લૂછીને તૈયાર થયું, ઉપર પડ્યું. એટલે એને ઉપર જોયું કે આ શું પડ્યું, વરસાદ થયો. તેની મા ઉભેલી, એની માની આંખમાં આંસુ હતા. તે તરત ઉપર ગયો ભીને કપડે, અને માને આમ પંચાંગ પ્રણામ કર્યા, પગે લાગીને કે, હાથ જોડીને કે તમારે શું દુઃખ છે, વાત કરો. નાનો હતો પણ રાજાનો કુંવર હતો ને, રોયલ ફેમિલી, માતૃભક્ત હતો, કે તમારે શું દુઃખ છે, વાત કરો. કોઈએ તમારી સામે આંગળી કરી હોય તો હાથ કાપી નાખું, કોઈએ તમારી સામે કડી નજર કરી હોય તો બે આંખ કાઢીને ફેંકી દઉં બહાર, કડવું વેણ કર્યું આખી જીભ ખેંચી નાખું, આખી જિંદગી પર બોલવાનું બંધ કરી દો, બોલો શું તકલીફ છે, વાત કરો. મારો વાળો ખેલાડી નાનો હતો, પણ નેનાવતી કે, દીકરા કોઈએ કરડી નજર કરી નથી, કોઈએ આંગળી કરી નથી, કોઈએ કડવા વેણ કયા નથી, પણ આ તારી કંચન જેવી કાયા આ જોઈને મને તારા પિતા યાદ આવ્યા, તે પણ આવા હતા, પણ એ રાખમાં રોરાઈ ગયા. માટે કરવાનું બીજું છે, એટલું યાદ રાખજે. કોઈ મા પોતાના દીકરાને આવું કહે, પણ આવી માઓ થયેલી છે, કે શું કરવું માં, કે સદગુરુને શોધી કાઢ. આ રાજફાજ તો થોડા વખત માટેનું છે, વોટ રાજ, શું 1000 ગામનું રાજ, 500 ગામનું રાજ, કેટલો વખત રહેવાનું છે, ટાઈમ ઇટરનિટીમાં શું વેલ્યુ છે એની, ટાઈમ ઇટરનિટીમાં મૂકો તો આખી પૃથ્વી તમે નકશામાં કેવી જુઓ છો. તમારે ન્યુયોર્કથી મુંબઈ જવું આમ કરીને જતું રહેવાય નકશામાં, તો ટાઈમ ઇટરનિટીમાં 100 વર્ષ શું છે, કરોડો વર્ષ પસાર થઈ ગયા અને કરોડો વર્ષ થવાના છે, એમાં વોટ ઇઝ 100 વર્ષ, આમ આમ થાય ઉડી ગોખલાસ થઈ ગયા. સપનું છે, ઇટ ઇઝ અ ડ્રીમ, એને સમજાયું. અને ગોપીચંદ નીકળી ગયો. તો કહેવાની વાત શું છે, કે આ શબ્દ નાખ્યો પેલા તુલસીદાસને, શબ્દ નાખ્યો, કેટલાક એવા પણ થઈ ગયા કોઈ શબ્દની જરૂર નહીં, ભગવાન બુદ્ધ કોઈ શબ્દ નહીં, કોઈ શબ્દ નહીં, એના સંસ્કાર એટલા ઊંચા હતા, એમને એમ પકડી લીધું. નહીં અત્યારે બધા ટેકનોલોજી એવી શોધે છે ને, એમને એમ પકડી લે, અને એરપોર્ટ પર જાઓ 92 એમને એમ ખુલી જાય, સમસમ ખુલી જાય ટેકનોલોજી. તો એનું એનું એનો સોલ એટલો ડેવલપ થયેલો હતો કે એને કોઈ શાસ્ત્રની જરૂર જ નથી પડી, કશું જ નહીં. એણે 3-4 દ્રશ્ય જોયા બધ ભગવાન બુદ્ધે. એક ઘરડો માણસ જોયો, બધા વાર સફેદ થઈ ગયેલા, બધા દાંત પડી ગયેલા, ચોકઠા તે વખતે હતા નહીં, આંખો ઉડી ઉતરી ગયેલી, અને બધી પાસરી અને બધા હાડકા દેખાય, ચામડીના હાડકા ભેગા થઈ ગયેલા, અને લાકડીને ટેકે ટેકે ચાલે, કેડ ભરી ગયેલી, અને આમ આમ ચાલે આમ, અને પાછો પડેઠો, પાછો ચાલે ફરી આગળ ચાલ્યા. તો પેલા સારથીને પૂછ્યું કે આ કોણ છે, કે આ ઘરડો માણસ. કે ઘરડો માણસ એટલે શું, કે આ ઘરડામાં આવું થાય, આ જાણે કે બધા આ જાણે બેઠા છે બધા યુવાન, કે વાર આવાના વાર્યા છે, ફરગેટ ઇટ, જોજો ગમે તાર થઈ જશે, ફરું ક્યાર થશે ખબર નહીં પડે, માટે બહુ વારનો મોહ ના રાખતા. એને ખાતે બિચારા બરાબર છે, થવાનું જ. આગળ ચાલ્યો અને એક રોગી માણસ જોયો, બધા ગુમડા થયેલા, બધું પરું નીકળે અને એવું દુખે અને બૂમો મારે, ક્યાં કેમ બૂમો મારે છે, શું છે, બધું બાજુ છે શું, અને કેમ માખ્યો બડમણે છે, છે શું, કે એને રોગ થયો છે. કેમ, તે શરીરમાં રોગ થાય ત્યાં થાય ગમે ત્યારે થાય, કે રાજાને થાય કે રાજાને વહેલો થાય, કારણ કે એને મોત શોખ બહુ ને ભોગે રોગ ભયમ. તે આગળ ચાલ્યો, તે એક ભાઈ ધામમાં ગયેલા, તેને અગ્નિ સંસ્કાર માટે લઈ જાય. તમારે અહીં જુદી પદ્ધતિ છે, બોક્સમાં લઈ જાય છે, પણ ભારતનું જોયું છે ને ભાઈઓ, ભારતનું લો જોવું. આ બધા બાળકો ભારત જાય ને એને અગ્નિ સંસ્કાર બતાવવા. હા, તમે કેટલાકે જોયા છે, જોતા રહેવું બધું, દુનિયાના બધા ખેલ જોવા, ખાલી ડિઝનીલેન્ડ ના જોવું, બધા બધા આસ્પેક્ટ જોવું, ઉપર નીચે અંદર આગળ પાછળ દૂર નજીક બધું જોવો, તો એક્ઝેક્ટ ચિત્ર ખડું થાય. એક જ સાઈડ જોવો ને તો ભૂલા પડી જવાય, બધું સારું સારું જ લાગે, પણ એવું સારું સરખું નથી રહેતું. ત્યાં જોવાનું, તે ઠાઠડી નીકળેલી છે ને, માથું બહાર ખુલ્લું રાખે છે, અહીં બધું બાંચ્યું પણ નાથું ખુલ્લું રાખે, અને પછી ચાર જણા લઈને જાય, આમ રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, તો પેલું માથું હાલે, નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું, ત્યારે તમે બોલો, હું નથી બોલવાનો, તમે બોલો, પણ એ બોલે તારે ને, પેલો બોલે જ નહીં, એ પાછા ઠાઠડી મૂકી અને પાછા બરફી ખાય. મેં જોયા છે, આ મેં કલકત્તામાં જોયું છે, કલકત્તાની અંદર આ બધા ઠાઠડી ઉચકદાર આવે છે ને, ભાડુતી માણસ હોય છે, જેમ તમારે ફ્યુનરલ સર્વિસ છે ને એમ કલકત્તામાં ફ્યુનરલ સર્વિસ વાળા છે, તમારા વાળા લઈને જાય, પછી થાકે એટલે મૂકે, અને પછી હોટલમાં ચા પીવા આગળ જાય, ચારીમાં લેર કરાવો ચા. અને સુરતની અંદર અશ્વિની કુમારમાં અગ્નિ સંસ્કાર કરે, અહીં અગ્નિ સંસ્કાર થાય અને ત્યાં બરફી ખાય, જોડે જોતા જોતા ખાય, નાયા વગર જખ મારે છે, દુનિયા ખાધે રાખો, બરફી ખાવ ને ગારી ખાવ, લે ઊંધિયું ખાવ, સુરતી સુરતી પેલું ખાય, પોંક ખાય, લે ખાધે રાખો. આ ખેલ ચાલે છે, લો દુનિયા ખાભાન પડતું નથી એમ, લે એ આ બધા એને જોયું. પછી એક સંન્યાસી ને જોયા, ક્યાં માણસ કેમ આમ, એને માથું મુડાઈ નાખ્યું છે, બે લુગડા રાખે, આ શું છે, કે આને સમજાઈ ગયું છે કે આ સંસારમાં કાંઈ માન નથી. સર્વમ દુઃખમ દુઃખમ સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ, આ ભગવાન બુદ્ધે આ સંસાર છોડ્યો અને આ સાર કાઢ્યો, આ વાત કરે છે.
0: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જો આ શ્રીજી મહારાજ ભગવાન છે, પછી પહેલા તો સાચા બોલા છે એમ મને તો ઘણું સાચા બોલે, એટલે શબ્દે શબ્દ જે વચન ઉચ્ચારે છે તે હૃદયમાં ધારવા જાય, એક એક શબ્દ એવા સાચા છે, જે એવી રીતે સાચા મનાય. પછી પૂર્ણ પુરુષમ નારાયણને એ બધી ઉપમા પછી સાચા બોલા દ્રઢપણે મનાય, એક તો એ, પછી એમાં બધું આવી ગયું સાચા બોલા કે, એટલે જે વાત કરે છે વચન ઉચ્ચારે છે એ બધું જ સાચું છે. તો પછી એમના સ્વરૂપની વાત પોતે વાત કરી છે, એ બધું સાચું પડે. એટલે પહેલાં તો ભગવાન સાચા બોલાશે એટલું દ્રઢપણે, અતિ દ્રઢપણે મનાય, એમાં શબ્દનો ફેરફાર નહીં, એ રીતે મનાય, એટલે બધું. આજે યુવકો આ બધી વૈષ્ણવની વાણી ઉચ્ચારી એ બધું સાચું પડે, નહીં તો જે ભગવાન સાચા બોલાય છે એવું ન મનાય. જરાય પણ ડગમગ થાય તે કામ બગડે. અને આ બધી જે મહારાજે જે વાત કરી છે એ બધું આપણે ફરી વાર કરવું પડે, એટલે સાચા બોલા મને. બીજી વાત, સર્વે નાશવંત છે એવું મનાય, સર્વે નાશવંત ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધું નાશવંત છે, અને આપણો વ્યવહાર છે એ નાશવંત છે, તુચ્છ છે, ક્ષણિક છે, એ બધું મનાય. અને ત્રીજી વાત, આ બધા સંતો, એમના પછી જે સંતો આવ્યા, હરિભક્તો એકાંતિક ભક્તો, એ બધા સાચા બોલાય એવું મનાય. તો આગળ કામ થાય. પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો તે વિદ્યા માત્ર ભણી ચૂક્યો. એટલે પરમેશ્વરની વાતમાં દ્રઢ વિશ્વાસ, આ વિશ્વાસ, વિશ્વાસે રેતીમાં વહાણ ચાલે એવો વિશ્વાસ હોય છે. જો પરમેશ્વરની વાતમાં દ્રઢ વિશ્વાસ આવે, પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો, ડગુબગુ નહીં, દ્રઢ વિશ્વાસ, સોલિડ, એમાં ફેર પડે નહીં એવો વિશ્વાસ આવી જાય. પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો તે વિદ્યા માત્ર ભણી ચૂક્યો. બધું તમે વિદ્યા માત્ર કેટલી કરોડો વિદ્યા છે એ બધી બધું ભણી ગયો. જેને વાત મારા શ્રીજી મહારાજની વાતમાં દ્રઢ વિશ્વાસ આવ્યો, જો મહારાજ પરમેશ્વરની વાત કરે છે, પોતે પોતાનું નામ લેતા નથી પરમેશ્વર. એટલે પરમેશ્વર તો જેને જે માનવું હોય એ બધા આવી ગયા. પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો તે વિદ્યા માત્ર ભણી ચૂક્યો. અંગ ઉપાંગ સહિત કોઈ વેદ ભણે પણ ભગવાનના આસ્થા ના થાય. ભગવાનમાં આસ્થા અને મોક્ષ બંને સાથે જ રહે છે. જેને સત્સંગ મળે છે તેને જ ભગવાનમાં દ્રઢ આસ્થા થાય. સત્સંગ બધી વાતો સાચી છે, એકાંતિક સંતો ભક્તો એમની વાત સાચી છે. એ એમના થકી એમનાથી આગળ જે હોય, જો આ બધાને સત્સંગ મળ્યો છે, એમને નથી મળ્યો, તમારા સગાવાલા મિત્ર મંડળ હોય એમાં આસ્થા, એમાં સહેજે એ વાત મનાય, એટલે એના થકી આ બધાને સત્સંગ થયો છે. એમને ડાયરેક્ટ તો થાય નહીં, કોઈનો આધાર જોઈએ, અને આધાર તો આ સગાવાલા મિત્ર હોય એનો આધાર શ્રેષ્ઠ છે. એ જે એનાથી વધુ આપણે આ સત્સંગ વધ્યો છે. માઉથ મુખે, માઉથ ટુ માઉથ, હાર્ટ ટુ હાર્ટ, એ રીતે સત્સંગ વધ્યો છે. એમને નથી કરતા ગમે આ પરચા હોય બધું, પરચા તો કેટલા મિનિટ ચાલે. ક્ષણિકમાં પતી હતા પરચા, કેટલાય પરચા શાસ્ત્રીમાના વખતમાં જ શાસ્ત્રીમાં સમાધિ કરાવતા કેટલાય આવતા બધા ખેલ જોવા, પણ પછી કોઈ રહ્યા નથી. જે આપણા ખરેખર નિષ્ઠાવાળા છે એટલા પાંચ પચીસ શાસ્ત્રીઓના વખતમાં એ દ્રઢપણે જોડાયેલા. એ પરચા છે, કોઈ વાત તક એની સત્સંગ, સત્સંગ થાય એનાથી જ વાત આગળ બને અને દ્રઢતા થતી જાય, થતી જાય. મોક્ષને સહાય કરે તે સત્ય વસ્તુ છે. જો મારા બે જ વાત મૂકી છે, મોક્ષ અને વ્યવહાર. એમાં જો આપણે મોક્ષને સહાય કરે એ સત્ય વાત છે. જેને સત્સંગ મળે છે તેને જ ભગવાનમાં દ્રઢ આસ્થા થાય છે. સત્ય અસત્યનો વિવેક આવે છે. મોક્ષને સહાય કરે તે સત્ય વસ્તુ છે. બીજી અસત્ય છે, અસત્યનો ત્યાગ થાય છે, સત્યનું ગ્રહણ થાય છે. અસત્ય પણ લક્ષ્ય રહે તેટલો કુસંગ જાણવો. આ બે એટલે આ મોક્ષની વાત. મહારાજ સ્વામી પૃથ્વી પર આવ્યા એમના થકી આ કામ થયું. બીજા બધું અસત્યમાં કપે. એટલે અસત્ય એટલે લાંબે ગાળે. કાલે धड़क होता है वो नहीं, पर लावे गारे असत्य से असत्य ठेठ प्रकृति पुरुष दी मर्दे का बधु असत्य है पाताल थी लई ने प्रकृति पुरुष दी बहुत दु असत्य ये व्यवहार लावे गारे आज तुम्हें कीड़ी होए कीड़ी नहीं आवर गए केटली એટલે એ નાતે જોઈએ તો કીડીથી બીજો હોય એ અસત્ય એના આગળ અસત્ય પણ ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધું જ અસત્ય છે એટલે એ તો આપણે બહુ લાંબી વાત છે પણ ટૂંકમાં આપણને જે મળ્યા છે એમાં દ્રઢ જોડાવો દ્રઢપણે જોડાવો એ જ માલ છે એમાં બધું રહી જઈશું આપણે શંકા કુશંકા રહી જ ગયા બધું સ્ટેશન આવી ગયું ને ઉતરી જવાનું થાય એવું છે પણ અને વર્તન જોઈએ સત્પુરુષનું વર્તન એ યોગીઓ આપણે એકવાર કહ્યું હતું કે જિંજા મંદિર છે આપણે આફ્રિકામાં ત્યાં અગાશીમાં અને કળશ ચડવાના હતા તે વખતે એક હરિભક્ત આવ્યા કે સ્વામી તમારા મને મનુષ્યભાવ આવે છે સખત મનુષ્યભાવ આવે છે સ્વામી કેવું કે જો મારા પંચવર્તમાનમાં ફેર છે ફેર હોય તો તમે પોતાના જોડા લઈને મને પાંચ માથે પાંચ જોડા મારો એ બીજા મને કંઈ આવડે નહીં પરચા મરચા બધા કંઈ આવડે નહીં આ પાંચ વર્તમાન ફેર હોય તો બતાવ એ એ સંતની વ્યાખ્યા આ રીતે કરવામાં આવે આપણે જે એકવાર મહારાજ હતા અને એક હરિભગતને મનમાં થયું કે શ્રીજી મહારાજ મને ડ્યુટીમાં પોતાની ડ્યુટીમાં રૂપિયો મૂકવા દે તો ભગવાન માનું હવે આવા કંઈ તો કેટલા ડ્યુટીમાં મૂકવા દે એટલે કે ભગવાનના પણ એને સંકલ્પ કર્યો મહારાજે પૂરું કર્યું મારા એ લાઈનમાં આવતો હતો મારા આળા સુઈ ગયા લે તારો રૂપિયો મુક ડૂટી ભગવાન તો દયાળુ છે બધું કરે પણ ના કરે તો એ ભગવાન મટી એવું નથી એટલે એ પરીક્ષા છે આ પરીક્ષા પંચવર્તમાન શારદા પાર પડે એ સાધુ કહેવાય સહજાનંદ સ્વામી મહારાજની જય

એક તો હમણાં વાત થઈ, 90% સાહિત્ય તો બુદ્ધિ ભ્રષ્ટ કરે છે, અને 9% અટ્રમ્સ એને જ સમજ ના પડે એવી, અને 1% જે આપણે 1% પરાવિદ્યા છે, 1% છે એ અક્ષર વિદ્યા છે, અને એ આપણા ગુરુઓ શ્રીજી મહારાજથી લઈને શાસ્ત્રી મહારાજ, યોગી આપા, પ્રમુખ સાહેબ મહારાજ, આ બધાએ એ બ્રહ્મ વિદ્યા એ જ કર્યું છે. 1 સેકન્ડે બગાડ્યું નથી, પડ અને એને લીધે આપણે આ આટલા કેફને મસ્તીમાં છીએ. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં 1000 એકાંતિક ભક્તો હતા, જેને ગમે એવી આપત્તિ આવે, વિપત્તિ આવે, મુશ્કેલીઓ આવે, એમાં ડગ્યા નથી. એટલે લગભગ સ્થિત પ્રજ્ઞ તો આ જ કહેવાતા હતા એકાંતિક ભક્તો બધા. અને એવી રીતે આ જીવન છે, આ કંઈક કલ્પનાની વાત નથી. આજે ગુરુએ આપણને જ્ઞાન આપ્યું એ મૂર્તિમાં બીજામાં રેલાયું, ખાલી કલ્પના નથી, એના પોતાના જે હૃદયમાં હતું એ જ આપ્યું હરિભક્તોને, અને સુખિયા કર્યા છે. અને બધાને આજે ગુરુ પરંપરામાં પ્રમુખ સાહેબ મહારાજ સુધી આપણે જોઈએ, એ બધું મૂર્તિમાન અને બધા એ પ્રમાણે જીવ્યા છે. અને અત્યારે કલ્પેશ ભટ્ટ છે, એ બધું લિસ્ટ બનાવે છે કે હરિભક્તો કેવા કેવા પ્રસંગો, કેવા કેવા સામાન્ય લાગે, એક કોઈ ગણતી ના હોય સમાજમાં, પણ તો એનું ભવ્ય જીવન હોય, એને એ રીતે રાખ્યા. એટલે આપણે તો મૂર્તિમાન સાક્ષાતની વાત છે, અધૂરો રોકડું જ્ઞાન છે, કલ્પના નથી, અધૂરો નથી, ઉધારા નથી, એવી વાત છે. અને અહીંયા કેટલા બેઠા છે એમાંય બધા આ રીતે જીવે છે, એટલે દેખાતો નથી. જો આ ભદ્રેશ સ્વામી છે ને, તમને કોઈને ખબર પડી આવા વિદ્વાન છે? આપણે ભેગા રહ્યા કેટલા દિવસથી કોઈને ખબર પડી નહીં, અને અમારા સાધુ સમાજમાં ખબર પડી નહીં કે આટલા વિદ્વાન છે, આટલા બધા. હવે બધા સંતો એમની સાથે ગમત કરતા, મસ્તી કરતા, અને ખબર જ ન પડે આટલા વિદ્વાન છે આટલું. પણ જગતમાં કાશી વિદ્વત સભામાં કેટલો ડંકો માર્યો, બધાને જીતી લીધા, એટલે આવી વાત છે. એટલે આ જે યોગી બાપાને પૂછવામાં આવ્યું કે સ્વામી 64 લક્ષણ કયા છે સાધુના, 64 લક્ષણ એ તમે કઈ બતાવો, સ્વામી કે આપણને આવડે. જેને પૂછ્યું તો સનાતન સ્વામી કે તમે શાસ્ત્રી તમે કહો, ના કે તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે તમને ખબર ના હોય, એટલે તમારામાં ગુણો છે ખબર ના હોય, ના ના કે આપણને આવડે કહે. એટલે એમ ચર્ચા કરવાની વાત નહીં, એમાં પિસ્તી પેશન કરવાની, એમાં એટલું જ સમય કાઢે તો ભગવાન સુખ ના લે. એટલે યાદ કે ચર્ચા બધા ઉપર કૃપા વરસાવી છે, એમના અજાત શત્રુ કોઈ શત્રુ જ નહીં. અને એટલે એવી રીતે આ સંતો જેને ઓળખાય નહીં, એ બધું બહુ મર્મની વાત છે. અમને કહ્યું તો
કે આ જે આપણે જે શ્રીજી મહારાજે વાત કરી, બે તત્વ ભેગા નોખા કર્યા, એટલે વિદ્વત જગતમાં તો બધા બ્રહ્મ અને પરબ્રહ્મ એક જ માને છે, બ્રહ્મ સો પરબ્રહ્મ. અને શાસ્ત્રી શ્રીજી મહારાજે તત્વ અનાદિથી ભેગા, અનાદિથી જુદા કર્યા, એટલે આપણે અક્ષર બ્રહ્મ સાથે એકતા કરવાની અને પરબ્રહ્મની ઉપાસના કરવાની, આ કોઈ જગ્યા મળે નહીં, એટલે સ્પષ્ટ વાત છે. અને આપણે મા છે એમને વાત કરી કે આ બહુ જ અદ્ભુત વાત છે અને આવે નહીં, એટલે આવી રીતે બધાએ બહુ સરસ વાતો કરી છે. અને હૃદયથી ઉપર ઉપર નહીં, પ્રોટોકોલ પ્રમાણે નહીં, હૃદયથી આ બધાએ ભદ્રેશદાસની પ્રશંસા કરી છે. જગતમાં જ્યાં જાય ત્યાં ડંકો જ વાગ્યો છે એમને. અને એટલી સરળતા છે, સ્વભાવ પણ સરળ, અને એમને તો ખબર જ નથી બધી આ. અને આવું તો ગુરુને જ પ્રમુખ સ્વામી મહારાજને જ એ આશા આપે છે કે મારું કાંઈ નથી, હું તો કાંઈ સેવક છું. અને આ રીતે આટલી મોટી સિદ્ધિ હોય, બીજા તો આમ આમ કરે, માય ને ફૂળાય દે, પણ કંઈ ખબર નથી. એટલે ગુરુ પ્રધાન છે, એટલે આપણે એ વાત કરી. અને હવે શાસ્ત્રીજી મહારાજ જે મુદ્દો કયો છે એ આપણે સમજીએ. આથી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જ આથી બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જ આપેલા આદેશ પ્રમાણે અને તેમને જ આપેલા અક્ષર પુરુષોત્તમ એવા પ્રાસાદિક શબ્દો વડે સ્વામિનારાયણ ભગવાનનો તાત્વિક સિદ્ધાંત એટલે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ વેદાંત એટલે અક્ષર પુરુષોત્તમ વેદાંત છે. અને સ્વામિનારાયણ દર્શન એટલે અક્ષર પુરુષોત્તમ દર્શન છે એવા નામાભિધાન સાથે ઓળખવું, એટલે આ રીતે દર્શન વેદાંત એ બધે એ રીતે ઓળખવું, કે એવા નામાભિધાન સાથે ઓળખ. અને એથી જ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના આદેશ પ્રમાણે આ નામાભિધાન જ યાવત ચંદ્ર દીવા કરો કાયમ રહેશે. એટલે આપણે આ સંસ્થામાં, આ સંસ્થા તો કહેવાય છે સંસ્થા, પણ આ સનાતન સિદ્ધાંત છે અને નિત્ય છે, બધું એ પ્રમાણે છે. એટલે આ સિદ્ધાંત એમાં જે ખૂબી છે બધી આ વિદ્વાનોએ આપણને જુદું પાડ્યું અને ભદ્રેશદાસની પ્રશંસા કરી છે. અને બધા જે આપણને વાત કરી છે અને જે આપણે તો જીવીએ છીએ, જીવન એ શ્રીજી મહારાજે પૃથ્વી પર આવીને આ જ કર્યું છે, પોતે સ્વયં ભગવાન હતા. એટલે આટલા મોટા ભગવાન પણ નરતન ધરીને, એટલે આપણે જેવા થયા આપણા ભેગા એકમેક થઈ ગયા અને ખેલ ખેલી ગયા, કોઈને ખબર ના પડી, બીજાને જે કરવું એ કરે, પણ સ્વામિનારાયણ ભગવાન પોતે જ વાત કરી કે આજે આ વાત નહીં સમજાય પણ ભવિષ્યમાં આ સમજાશે. એટલે બધું એવું જ થાય છે, શરૂઆત જે કોઈ પણ તત્વજ્ઞાનની શરૂઆત હોય નાના
નાનાથી પછી મોટું થતું જાય, પછી એ પુરુષો હોય નહીં, પછી આપણે ગાન કરીએ. પણ સ્વામિનારાયણ ભગવાને તો ભગવાન કરતા છે, સર્વોપરી છે, અને કરતા સર્વોપરી સાકાર, અને જે ચોથી વાત પ્રગટ, એટલે મહારાજ તો વરદાન આપ્યું છે કે કરોડો વર્ષ સુધી અમે આ પ્રગટ રહી છીએ સત્સંગમાં. અને પણ ઓળખાયાની વાત છે, બીજાને તો એક્સ વાય ઝેડ બધું ચાલે, પણ જે હોય એ મજા કરે. એટલે આપણે આ તાત્વિક જ્ઞાન છે, પણ ખબર પડે ને ના પડે, પણ તમે બધા એ તાત્વિક જ્ઞાનમાં અધિકારી છો, આવી વાત છે. એટલે આપણે બળમાં રહેવું, હિંમત રાખવી, અને સુખ દુઃખનો પ્રસંગો આમાં લોપાય નહીં, લેવાય નહીં, અને દ્રઢ રહેવું. ગમે એવા સંજોગો, ગમે એવા પ્રસંગો આવે, સત્સંગ છોડતા નહીં. સહજાનંદ સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. એ તો મહારાજે વાત કરી, ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય એવા જે સંત કેવા હોય, ભૂલા ના પડાય, એટલે મહારાજે સ્પષ્ટતા કરી છે. તો ઇન્દ્રિયો અંતઃકરણ આદિ જે માયાના ગુણ, તેની જે ક્રિયા તેને પોતે દાવીને વર્તે, એની ક્રિયાએ કહીને પોતે દબાય નહીં. એટલે ઇન્દ્રિયો અંતઃકરણ બધા એમને વશ હોય આમ મુઠ્ઠીમાં. જ્યારે જે જેટલું છોડવું હોય એટલું છોડે, પછી પાછું લઈ લે. એ પોતાના ભંગરૂપ માનીને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. આ વાત તો જરૂર અવશ્ય આવે. જો આ ઉપાસના ના હોય તો કોઈ અર્થ નથી. મહારાજ સ્વામીની નિષ્ઠા કરી પછી બીજી બધી વાત લેખે લાગે, ગમે એટલો મહિમા કહીએ તો ચાલે, પણ મહારાજને લીધા વિના કોઈ વાત બને જ નહીં. પંચ વર્તમાનમાં દ્રઢ રહેતા અને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે, આટલું બધું હોય એ સંત કહેવાય. એવા જે સંત એને મનુષ્ય જેવા ના જાણવા ને દેવ જેવા પણ ના જાણવા. પૃથ્વી પર અવતાર ધરે એવા સંત ભગવાન આપણા જેવા જ હોય, એને કંઈ નાક આટલું લાંબું ના હોય, કાન લોક મોટા મોટા હોય, સુપડા જેવા એ કાંઈ નહીં, આપણા જેવા જ હોય, આપણા જેવા. એટલે ત્યાં ભૂલા પડાય કે એમની સાથે રમ્યા જમ્યા હોય, ઉઠ્યા બેઠા હોય,

આપણે સમજવા જેવું છે કે ભલે આપણે ભેગા છે, બધું છે, પણ એ જુદા છે. આટલું સમજાય અને પછી બધું તમે જે કરવું હોય કરો, તો વાંધો નહીં. હવે મહારાજે એક વાત કરી કે આવા સંત છે, આટલી હાઈટ, આટલું દરજ્જે છે, કેટલા ઊંચા સ્થાન. આપણે જોવા જઈએ બે સાથે હોય પણ તો યોગી પણ પ્રમુખ સાહેબ મહારાજને ક્યાં, એ આપણે ક્યાં, એ તો પાછળથી બધું સમજાવું. અને જે અતિ નિકટ ના હોય ને એને ન સમજે, બહુ ભેગા રહેતા હોય ને એને પોતા જેવા જ લાગે. આ જ વાત કરી, હું એ વાત કરું. આપણે સમજણ આપતા હોઈએ, સ્વામીને સમજાવીએ, સ્વામી માને. લોચા પડે પણ જે આટલું ધ્યાનમાં હોય તો વાંધો નહીં. એવી દેવ, એવી ક્રિયા દેવ મનુષ્ય વિશે હોય નહીં. અને એવા જે સંત મનુષ્ય છે પણ જો અહીંયા ફેર પડે તો પણ ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ, તેને એવા સંતની સેવા કરવી. અને એવા સાધુ ગુણયુક્ત જે ભાઈ, તેની સેવા ભાઈને કરવી. અહીંયા જુદું પાડ્યું, ભાઈ હોય તો મર્યાદા લોપીને સમીપે અવાય નહીં જે, અને ભાઈ તો હોય તો એ મર્યાદા કે પુરુષ રૂપે હોય સંત, સંત એવા એકાંતિક લક્ષણ યુક્ત હોય તો એ પુરુષે દોડી ના જો ભાઈને સેવા, એ મર્યાદા રાખેલી છે. હવે આ એક વાત થઈ. પછી બીજી વાત મહારાજે કરી, જો આ સંત કેટલા ઊંચા છે, કેટલી હાઈટ ઉપર છે, પણ એને પણ નમવાનું મહારાજે વાત કરી. ભગવાન મહિનાથી યથાર્થ સમજે, પોતાના દેહથી વ્યતિરિક્ત જે પોતાનો આત્મા હતા એને બ્રહ્મરૂપ સમજે. ઉપાસનાની દ્રષ્ટિ બધું બધું બરાબર છે. અને ધર્મમાં દ્રઢ રહ્યો હોય અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય, ધર્મમાં દ્રઢ રહ્યો હોય એ બહુ મુશ્કેલી વાત છે. અને ભગવાનની અચળ ભક્તિ કરતો હોય અને આવી રીતનો પોતે હોય, પલટો મારે મારે આવી રીતે પોતે હોય તો પણ સત્સંગમાં કોઈ કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય, તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે. વાત સમજાવી નથી. આટલી હાઈટ ઉપર હોય એને જરાક માન હોય તો કેટલું તો બધું અંદર એ માન બધું બગાડે છે. માનને લીધે આવા સંત હોય પણ એને જરાક માન હોય ને બધું બગડે. મહારાજ કહે કે બધું હોય આવી આવી હાઈટ ઉપર છે, પણ તોય મહારાજે કહ્યું અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈ કાંઈ ન સમજતું હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય, તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે. રાજા નેપોલિયન જેવો હોય, રાજા સર્વસત્તાધીશ, હવે એ પોતે પોતે મામૂલી સૈનિક હોય એની આગળ કે હું તો કાંઈ સમજતા નથી, જાણતો નથી કે એ વાત કહેવાય. એ બ્રહ્મ લક્ષણ બતાવે.

ભ્રમરૂપ આને કહેવાય. ભ્રમરૂપ થોડુંક માન હોય તો પણ ગબડ. તો મહારાજે ભ્રમરૂપ એટલે કોઈ વ્યક્તિ જ નહીં, બધી ભગવાનના માણસ થઈ ગયા, કાળકર્મથી પર થઈ ગયા. ન સમજતો હોય ને ભગવાન નિશ્ચય તો હોય તો પણ તેને મોટો જાણે. કેટલું અઘરું છે. ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે. મોટા મોટી વાત તો આ છે. આવો સમર્થ હોય બધું ભગવાન એની દ્વારા જ કામ કરતા, પણ તો એ પોતાને અતિ તુચ્છ જાણે. કોઈ હરિભક્ત હોય, નિષ્ઠાવાળો હોય, અને એની આગળ અતિ તુચ્છ પોતાને સમજે, અને વાર્તા કરવા પોતાના મુખે કહી પોતાની સમજણનો કેફ કોઈની આગળ લગાડ પણ જણાવે નહીં. કેટલું અઘરું છે. એવો જે હોય તે અમને બહુ ગમે. હું આજે આ વાત કરી. એટલે ટૂંકમાં તો આપણે કિસ ખેત કી મૂલી. આપણે તો આ સત્સંગમાં નમતા જ રહેવું, નમતા જ રહેવું. પોતાને જરાય માન આવે ચેતતું રહો. બસ આવે સત્સંગ કહેવાય. એકાંતિક પણ એવું કહેવાય. સદાનંદ સ્વામી મહારાજ.

સ્વામી વાત કરી, જે દેહે કઈને ક્રિયા કરતો હોય ને પોતાનો રોગ જુદું સમજીને ભજન કરતો હોય તો બહુ સમાસ થાય, પણ ક્રિયારૂપ થઈને તેમાં ભળી જાય તો ઠીક નહીં. આપણે એવું જ કરીએ છીએ, તપાસીએ તો ક્રિયા કરીએ, ક્રિયા નથી બહુ સારી રીતે કરીએ, એક્સપર્ટની જેમ કરીએ, એના કરતાં પણ સારી રીતે કરીએ, પણ પોતાનું રૂપ જુદું સમજીને ભજન ના કરે. હું જુદો છું, આ ક્રિયારૂપ નથી, એ સમજણ આપણને ભાગ્ય હોય છે. ભગવાનનો ભક્ત હોય તો પણ આ ખામી રહેશે. દેહે કરીને ક્રિયા કરતો હોય ને પોતાનું રૂપ જુદું સમજીને ભજન કરતો હોય તો બહુ સમાસ થાય, જેવું થયું નહીં, બહુ સમાસ થાય. પણ ક્રિયારૂપ થઈને તેમાં ભરી જાય તો ઠીક નહીં. એટલે આપણે આ સાધના છે, આ સાધના કરી દરેક ક્રિયામાં આપણે જાણ પણ રાખવાનું કે હું ક્રિયારૂપ થયો છું કે નહીં. પણ એ બહુ મુશ્કેલ છે, સખત જાણ પણ હોય ત્યારે આવું થાય. દેહે કહીને ક્રિયા કરતો હોય ને પોતાનું જુદું સમજીને ભજન કરતો હોય તો બહુ સમાસ થાય, પણ ક્રિયારૂપ થઈને તેમાં ભળી જાય તો ઠીક નહીં. આ આપણી સાધના છે, આ સાધના બનાવીને દરેક ક્રિયા કરીએ ત્યારે ક્રિયારૂપ થઈ જઈએ છે કે નહીં એ આપણે જાણ પણ રાખીને. બહુ બહુ મોટી વાત છે, પણ કરવું જ પડશે, કર્યાના છૂટકો નથી. કરોડ કામ બગાડે મોક્ષ સુધારો, ને કદાપિ કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડ્યો તેમાં શું કર્યું? સ્વામી જ પ્રશ્ન પૂછે છે કે કરોડ એ કેટલું બધું કરોડકામમાં કોઈ કામ બાકી ના રહે. આ દુનિયામાં કરોડકામમાં બધું જ આવી જાય, બધા જ્યોમેટ્રી, જ્યોગ્રફી, આ બીજા વિષયો, કરોડકામ બધું જ આવી જાય, એમાં કાંઈ બાકી રહે નહીં. તે બધું બધાને બગાડીને એક મોક્ષ સુધારો, મોક્ષની અગત્યતા કેટલી બધી છે. આ સ્વામી મહારાજ આવ્યા અહીં પૃથ્વી ઉપર ત્યારે બધો પત્તો પડ્યો, અને એ આવ્યા અને મનુષ્ય હિત કર્યા, તેમાં બધું અરસપરસ બધું આપણી બધી ખામીઓ છે બધી બહાર આવી, અને મહારાજે બધી એ ખામીઓ દૂર કરીને એકાંતિક ભક્ત બનાવીને આપણને પાર પાડ્યા. નવદા ભક્તિ આદિ સાધને કંઈ જીવ શુદ્ધ તો થાય છે, પણ વાતે કંઈ જેવો શુદ્ધ થાય તેવો શુદ્ધ થતો નથી. માટે સમાગમ અને ઉત્તમ પુરુષનો સમાગમ કરીને આ બધું ઠાળે પડે, નહીં તો બધા સાધનો સારા છે, તમને બળ પમાડે આ કરે, પણ જે વાતો કહીને. અને આ સત્સંગ પણ વાતોથી જ વધ્યો છે, આખો સત્સંગ 1-to-1 મુખોમુખ બધી વાત કરી. મહારાજે કેટલી વાતો કરી છે, કેટલા વર્ષના
2000 વચના તો બધા કર્યા છે, એમાં સંન્યાસીઓને બીજા બધાને પોતાના આપણે વાત સમજાવવા માટે, પોતે વાત સમજાવવા માટે લીધા એને. એટલે ઘણો દાખલો કર્યો, કેટલું બધું કર્યું મહારાજે. અને સ્વામીએ તો 14 પ્રકરણ તો આપણે વાંચતા થાકીએ, તો 14 પ્રકરણ એ બનાવ્યા, એ કેટલી વાતો કરી હશે, કેટલું બધું કર્યું હશે. આ સત્સંગ વાતે કહીને વધ્યો છે. અને આપણે જોઈએ છે, આપણે કોઈને ધ્યાન કરાવીએ, નવદા ભક્તિ કરાવીએ, એ બરાબર છે, પણ વાતે કરીને એનો સંશય તોડી નાખીએ, સંશય ભેદી નાખીએ અને દ્વાર ખુલ્લો થઈ જાય, એ બહુ મોટી વાત છે. નવદા ભક્તિ આદિ સાધને કંઈ જીવ શુદ્ધ તો થાય છે, પણ વાતે કંઈ જેવું શુદ્ધ થાય છે એવું થતું નથી. માટે શબ્દ જેવું તો કોઈ બળવાન નથી. અને આ દુનિયાનો વ્યવહાર પણ આ વાતે કંઈ નથી થયો છે. મૂગો હોય કરે બધી, પણ એમાં કેટલું કદું કરવું પડે, કેટલું શીખવું પડે તારે બધે. અને વાતે કહે તો નાનું બાળક હોય તો વાત કરી મંડી પડે, તો પણ સ્વામી કહે કે વાતે કહીને જેવો જીવ બળિયો થાય છે એ કોઈ સાધન થશે. અને સાચી જ વાત છે. આપણે જોઈએ તપાસીએ, આ સત્સંગ વાતે કરીને જ વધ્યો છે. 1-to-1 મુખોમુખ સભામાં હોય, સભામાં વાત કરીએ તો એમાં કોઈનું ધ્યાન ના રહે બધું, પણ 1-to-1 જે બે જણ વાતો કરે, મહિમાની વાતો કરે, તેમાંથી જે સત્વ આવે એ બીજા કોઈથી આવે નહીં. એટલે મહારાજે કહ્યું કે વાત જેવું કોઈ બળવાન નથી. ભગવાને કહ્યું છે જી, જેવો સત્સંગ કહીને વશ થાવ છું, એવો તપ યજ્ઞ યોગ વ્રત દાનાદિ સાધન કહીને વશ થતો નથી. તે સત્સંગ શું? એ મોટા એકાંતિકને હાથ જોડવા, જે તે કહે તેમ કરવું, એ જ છે. આપણે સહેલું છે, આ સત્સંગ મળ્યો એને આ બધી વાત હાથમાં આવે, નહીં તો કયા મોટા પુરુષને શોધવા. બધા માયાના તંત્રમાં ફસાયેલા છે, એ કોઈ બહાર આવ્યું નથી. પણ આ મહારાજ સ્વામી એકાંતિક ભક્તો સંતો એની વાતો, તે બધું સમાજ થાય છે. પણ સ્વામીએ કહ્યું કે જેવો સત્સંગ અને વસ્ત્ર, એ કૃષ્ણ ભગવાનની વાત છે, જેવો સત્સંગ અને વશ થાવ છું એવો તપ યજ્ઞ યોગ વ્રત દાનાદિક સાધન પણ વશ થતો નથી. હવે સત્સંગ શું આપણે માનીએ છીએ? બીજે આખી દુનિયામાં સત્સંગ તો થાય છે, બધા સત્સંગ કરે છે, પણ મન માની એટલે મન મોજી એ સત્સંગ કરે, જેવો મનમાં આવે એ રીતે સત્સંગ કરે, સારા વિચારો સારું બધું કરે, એ બધું વાત સાચી છે, પણ એ ટકે નહીં. પણ મોટા એકાંતિકને હાથ જોડવા એ કેમ કરવું, એ સત્સંગ. મોટા એકાંતિક સિદ્ધ પુરુષ છે, એ બધું જે કહે એવું થાય, અને એ બધી ભવિષ્યવાણી જે હોય, મોટા ટૂંકમાં મોટા સિદ્ધ પુરુષ છે, એ સાક્ષાત્કારવાળા છે, એટલે એ બધું જોઈને જાણીને આપણે વાતો કરે. એટલે આપણે બહુ ભાગ્યશાળી છીએ, આવા સત્સંગ મળ્યા છે. બીજા સત્સંગના નામે બધું કરે છે બધું, પણ
એ સત્સંગ ન કહેવાય. મોટા પુરુષ મળે અને કેમ કરે એ સત્સંગ. તે મોટા પુરુષ કેવા મોટા હોવા જોઈએ એ પણ વાત આવી જાય છે. એટલે આપણે સત્સંગ મળે છે, આપણે ખૂબ ભાગ્યશાળી છે. અને સહજાનંદી સત્સંગ મળ્યો છે, અક્ષરને પુરુષોત્તમ બ્રહ્મને પરબ્રહ્મનો સત્સંગ મળ્યો છે. એ સત્સંગ તો કરે છે બધા, ઘણા બધા સત્સંગ તો કરે છે, પણ સત્સંગ આ સત્સંગની વાત છે. તે સત્સંગ શું છે? મોટા એકાંતિએ હાથ જોડવા, તે કેમ કરવું એ જ છે. હાથ તો જોડાય પણ કેમ કરવું એ અઘરું પડે છે. એમાં મનને મરડવું પડે, મનનું ધાર્યું મૂકવું પડે, બધું ઘણું કરવું પડે, ત્યારે મોટા એકાંત હાથ જોડાય તો સરળ છે, હાથ જોડી નાખે. પણ કેમ કરવું એ સાધના છે, એમાં બધું ઘણું બધું આવી જાય. અને જો ગાય પાર્વતીજીએ પૃથ્વીને ગણપતિજીએ આખી કાર્તિક મુનિ આખી પૃથ્વીનો ચક્રાવો માર્યો ત્યારે પ્રદક્ષિણા પૂરી થઈ. અને ગણપતિજી ગાયની પ્રદક્ષિણા ફરી અને પૂરું થઈ ગયું. તો એટલો ફેર પડે છે. તો જો મોટા પુરુષની વાત, એમાં વિશ્વાસ આવવો જોઈએ. વિશ્વાસ આવે પણ તો એ કરતા નથી. આપણે વિશ્વાસ આવીને ટકી રહીએ છીએ, એટલે બસ, એટલે આગળ ધક્કો વાગતો નથી. પણ જો વાત સમજાય છે તો ધક્કો વાગે છે. ખરેખર વાત શું, આ મોટા પુરુષ કોણ છે, શું છે, કેવા છે, તો ધક્કો વાગે, સહેજે જ ધક્કો વાગે, સહેજે આગળ વધાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, જેવો સત્સંગ વશ થાઉં છું તેવો તપ યજ્ઞ યોગ વૃદ્ધાના વર્ષ થતો નથી. આ સત્સંગ નહીં, આ વ્રત દાનાદિક કરવું, યજ્ઞ કરવું, આ સત્સંગ નહીં. તે સત્સંગ છે શું એવો પ્રશ્ન થાય ને. કૃષ્ણ ભગવાને વાત કરી છે કે હું સત્સંગ જેવો વશ થાઉં છું એવો તપ યજ્ઞ યોગ વૃદ્ધાનાદિક કંઈ પણ વસ્ત. તે સત્સંગ શું છે? આ બધા સત્સંગ નહીં તો શું છે? યજ્ઞ કરવું, હોમ કરવું, તીર્થ કરવું, વ્રત કરવું, ઉપવાસ કરવું, આ બધા સત્સંગ નહીં. પણ સત્સંગ નહીં એ મોટા પુરુષના વચને થાય એ વાત જુદી. જો ભગતજી મહારાજ આપણે ઓલા પ્લેગ થયો હતો તે વખતે બધાને માનતા આપતા કે આ હનુમાનજીને તેલ ચડાવો, તો એક જણે એમને ચડાવ્યું અને કોઈ મટ્યું નહીં. તો ભગતજી કે આજ્ઞાથી એ તેલ નથી, એ તેલમાં બધી ઘણી બધી ઔષધ આશીર્વાદ આવી ગયા, એ તેલ રહેતું નથી. જેમાં પાણી આપણે અક્ષરડેરનું પાણી, હવે બીજું પાણી ને આ પાણી સરખું જ છે, પણ એમાં કેટલું દૈવત વૈજ્ઞાનિક રીતે પણ પુરવાર થયેલું છે કે આ ગંગા જળ છે, એના જેવું કોઈ આખી દુનિયામાં કોઈ જળ નથી. તો એ બધી સૂક્ષ્મ વાતો છે. પણ જો આ બધું બધું કરીએ પણ તો એ આ સત્સંગ જે વશ થાઉં છું, તે સત્સંગ બહુ મોટી વાત છે. જેને સત્સંગ મળ્યો
ધન્ય થઈ ગયો અને સહેજાની સત્સંગ મળ્યો. આપણે ભાગ્યનું પાર ન કહેવાય, પણ આપણે બધી ગાફલાઈ રહે છે અને બધી આળસ રહે છે, એમાં બધું જાય છે. સહેજાન સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત મધ્યનું 51 આત્મસત્તારૂપ રહે તેના લક્ષણ. દેહ રૂપે વર્તીએ ને આત્મા રૂપે વર્તીએ, જમીનમાં સ્થાનનો ફેર છે. અને એટલે મહારાજે કહ્યું કે આત્મસત્તા રૂપે રહે તેના લક્ષણનું. જે આત્મસત્તારૂપ રહે એના લક્ષણ મહારાજ કહે છે કે શું લક્ષણ છે. જે પરોક્ષમાં ને બીજે બધે જાત જાતના ઉપાયો બતાવે છે અને કરે છે, પણ મહારાજ સાવ જુદી વાત કરે છે. સ્વામિનારાયણ હરે સંવત 380 ચૈત્રવદી 9મી દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મંદિર દાદા ખાચાના દરબારમાં દક્ષિણા દેદ્વાર ઓળાની વસેરીએ ઢોલિયા પર ગાદી તકિયા નખાઈને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, આત્મસત્તા રૂપે રહે તેના શા લક્ષણ છે. હવે મુક્તાન સ્વામી તો સિદ્ધિ બાઉન્ડ્રી ઉપર બાઉન્ડ્રી માઇન્ડ ઉપર આ પ્રશ્ન નાખ્યો. આત્મસત્તા રૂપે તેના રહે તેના શા લક્ષણ છે, એટલે ટૂંકમાં આ બતાવો. આ બીજી બધું તો જે હોય તે, પણ આત્મસત્તા રૂપે રહે એના લક્ષણ બતાવો. માટે ગમે તેઓ નિર્ગુણ હોય ને આત્મસત્તા રૂપે રહેતો હોય ને જો તેને ભૂંડા દેશકાળાદિકનો યોગ થાય તો તેને જરૂર અંતરમાં દુઃખ થાય. માટે મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા હવે આપણે આ શીખવાનું છે. માટે મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા, એટલે યોગી પ્રમુખ સ્વામી અને શાસ્ત્રી મહારાજ, યોગી પ્રમુખ ભગતજી મહારાજ, ગુણાત્યાન સ્વામી, અહીં મહારાજ તો એ જ વાત કરે છે, ગુણાત્યાન સ્વામી અને શ્રીજી મહારાજ પોતે, એમને બાંધેલ જે મર્યાદા, મોટા પુરુષને બાંધેલ જે મર્યાદા, તેને લોપીને કોઈ સુખી થતો નથી. એટલે આપણે જે ધર્મ નિયમ જે કંઈ આપણે કહેવામાં આવ્યું છે એમાં રહે તો જ સુખી થવાય. એમાં જ બધું આ તકલીફ પડે છે અને આગું પાછું થયા જ કરે છે, એટલે આપણે સુખ થતું નથી. માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તું. ત્યાગીને ત્યાગીને સ્ત્રી ધનનો ત્યાગ ખાસ તો મોટો, એમાં જરાય ગડબડ થાય, સહેજ પણ ગડબડ થાય તો એને ઉપરથી બરાબર દેખાય પણ અંતરમાં વિક્ષેપ થયા ન રહે નહીં. અને જેને ખપ હોય એની વાત છે, ખપ ના હોય તો ચાલ્યું જાય બધું, પણ ખપ હોય એને જરૂર દુઃખ થાય. માટે મોટા પુરુષને બાંધેલી મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી. માટે જેટલા ત્યાગી છે તે તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તું ને જેટલા ગ્રસ્થ હરિભક્ત છે તેમને ગ્રસ્થના ધર્મ પ્રમાણે વર્તું. તમારે પણ ધર્મ છે, ગ્રસ્થ એટલે સાવ બે બાકડા ફરવાનું નહીં,
તમારે જે મહારાજે બાંધેલ મર્યાદા, હવે સત્સંગ થયો એટલે આવા બધા વિચારો કરવા જોઈએ. તમે સ્વતંત્ર નથી, સ્વતંત્ર શ્રીજીમાના આશીર્વાદ થયા તો આપણે એમની બાંધેલ મર્યાદા એમાં રહેવું પડે, અને એમાં રહેવાથી સુખી થાય એમ મર્યાદા લોપીને દુઃખી થવાનું છે. તો સુખી થવા માટે આપણે બધાએ સુખી થવું છે કે નહીં? તો મહારાજ જે વાત કરી એમાં આપણે રહેવું પડે. માટે જેટલા ત્યાગી છે તેને ત્યાગીને ધર્મ પ્રમાણે વર્તવું, અને જેટલા ગ્રસ્થ હરિભક્ત છે તેમને ગ્રસ્થના ધર્મ પ્રમાણે વર્તવું, અને જેટલી બાઈઓ હરિભક્ત છે તેને બાઈઓના ધર્મ પ્રમાણે વર્તવું. જો મારે બધા આજ્ઞા કરી દીધી, અને જો તે થકી ઓછું વર્તે તો પણ સુખ ના થાય, અને જો તે થકી અધિક વર્તે તો પણ સુખ ના થાય. જો આપણે આ ગોળીઓ લઈએ છીએ દવાની, તો જો વધારે પ્રમાણે ડોઝ થઈ જાય તો એ દુઃખી થાય, અને ઓછું હોય તો એ દુઃખી થાય. એમાં જે પ્રમાણે લખ્યું હોય એ પ્રમાણે ગોળીઓ લે તો બરાબર છે, અને ઓછું હોતું થાય તો સુખ થાય. અને આ જમવા કરવા અતિશય વર્જિત કહ્યું છે, કોઈ કાંઈ અધિક કરવું નહીં અને ઓછું, પણ મહારાજે તો ઓછું પણ ના પાડી કે ઓછું પણ કરવાની. જે પ્રમાણે મહારાજે આજ્ઞા કરી છે, બાઈ ભાઈ ત્યાગી ગ્રહસ્થ બધાને એ પ્રમાણે જ રહેવું જોઈએ. ઓછું બધું કરે તો દુઃખ થાય. શા માટે જે પરમેશ્વરના કહેલ જે ધર્મ તે પ્રમાણે જે ગ્રંથમાં લખ્યું હોય તેમાં કોઈ રીતે બાદ આવે એવું ના હોય, ને સુખે પડે એવું હોય, ને તેથી ઓછું બધું કરે, તેથી ઓછું અધિકું કરવા જાય તે કરનારો જરૂર દુઃખી થાય. એટલે આ સત્સંગમાં જે આપણે નિયમ બાંધેલા છે બધાએ રહેવું, ભાઈ ભાઈ ગ્રહસ્થ ત્યાગી બધાએ રહેવું, એમાં ઓછું બધું કરે તો જરૂર દુઃખી થાય છે. મહારાજ સાવ પલટી મારીને આપણે એકદમ સહેલું કરી આપે છે એ વાત મહારાજ કહે. માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે, હવે બીજું બધું શ્રીજી મહારાજને આ ને બધું આપે તો કંઈ રહે નહીં, પણ સત્પુરુષ આપે યોગી આપણ પ્રમુખ સ્વામી મહારાજને બધા આપણને મળ્યા છે એમની આજ્ઞા પ્રમાણે રહેવું. સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂઢાધીશ કાળાદિકને વિશે રહ્યો છે. જે સત્પુરુષની આજ્ઞામાં વર્તે એ જ, બીજો નહીં, એને જ એ જ રૂઢાધીશ કાળાદિકને વિશે. માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશકાળાદિકને વિશે રહ્યા છે, અને એ સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ તેને ભૂંડા દેશકાળાદિકનો યોગ થયો છે. અને જે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે એમાંથી બહાર પડ્યો એટલે જે મન ધારું પોતાના મનસી રીતે બધું ગમે એવું કરે પણ તોય એ દુઃખી થાય. જો ગુણાતીતાન સ્વામી પણ લખ્યું છે કે સત્પુરુષ સંત કેમ કરવું તે શેષ છે, મનગમતું કરવું તે કનિષ્ઠ છે. મનગમતું કરતો હોય, આખા મંદિરનું કામ એકલો કરતો હોય એને કેટલું બધું થાય. આખા મંદિરનું કામ લગભગ 30 સંતો જોઈએ, બરાબર વ્યવસ્થિત તંત્ર ચાલે તો 30 સંતનું કામ એકલો કરતો હોય, માટે આખા મંદિરનું કામ એકલો કરતો હોય ને ગમે એટલા નિયમ પાડતો હોય
એટલે વિજ્ઞાન તો કેટલું બધું લાગે, પણ સત્પુરુષની આજ્ઞામાં નથી રહ્યો. અને જે સત્પુરુષની આજ્ઞામાં રહે છે એના માટે કે તણ ટણા ખાતો હોય, આળસુ એનું ઊંઘી રહેતો હોય, એવા દોષી યુક્ત હોય. હવે માર્કેટમાં એની વેલ્યુ હોય, તણ ટણાક ઝાપડતો હોય અને આળસુ એનું ઊંઘી રહેતો હોય, એવા દોષી યુક્ત, એવા બીજા ઘણાય દોષ હોય, બધા આળસુ ઊંઘી રહેતો હોય, ઘણા દોષી યુક્ત હોય. પણ તે સંત કહે તો નિર્ગુણ છે. તો ગુણાતીન સાહેબ પાસે 300 સાધુ હતા, 150 તો મનધાર્યું કરતા હતા, અલખ નિરંજન, બસ કોઈને પૂછે ગાશે નહીં અને થોડા મનમાં આવે એ રીતે વર્તે. અને સ્વામી કે આ 300 સાધુ છે, 150 તો મારી આજ્ઞામાં રહે છે અને 150 તો મનસી રીતે રહે છે. અને ફાવે એમ કહે તો જો સારા હશે, નિયમધર્મ પાડતા છે, પણ મારે કે આજ્ઞા મારે, અને જો આજ્ઞા મારે છે ઓલા તણ ટાણા ખાતો હોય, આરસુને ઊંઘી રહેતો હોય, એવા ઘણા બધા દોષો હોય, તો પણ જો કે સંત એને આરસુ રહેવા ના દે એ તો બધું. પણ ટૂંકમાં આવા હોય, આટલો બધો છેલ્લો કોટીનો હોય, પણ તોય સત્પુરુષની આજ્ઞામાં રહે છે એટલે એ ગમે ત્યારે લાઈનમાં આવી જશે અને એકાંતિક ભક્ત થઈ જશે. માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશકાળિકને વિશે રહ્યો છે, અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ તેને ભૂંડા દેશકાળિકનો યોગ થયો છે. છેલ્લી ફાઇનલ જજમેન્ટ આપે છે. માટે સત્પુરુષની આજ્ઞા વિશે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે. આત્મસત્તા રૂપે વ્યાખ્યા આ મહારાજે કહ્યું. આત્મસત્તા ઓલા બીજા પરોક્ષમાં તો બધું જાત જાતનું કેટલું કેટલું બધું કરે છે, અને તો પોતાને આત્મસત્તા રૂપે વર્તે માને છે. પણ મહારાજે કહ્યું કે સત્પુરુષની આજ્ઞા, અને આપણે કેટલા ભાગ્યશાળી એવા સત્પુરુષ મળ્યા છે કે એમની આજ્ઞા વિશે રહ્યાનું છે. કેટલું સરળ થઈ ગયું. પણ જે સત્પુરુષ જેને મળ્યા જ નથી એ તો ક્યાંય ગોથા ખાધે રાખે. તો આપણે તો શાસ્ત્રીમાં યોગી એવા પ્રમુખસ્વામી મહારાજ મળ્યા છે, તે એમની આજ્ઞામાં રહેવું, એની આજ્ઞા બહાર પડવું નહીં, એ જે આજ્ઞા કરે એમાં રહીએ. મહારાજે એ જ વાત કરી. માટે સત્પુરુષની આજ્ઞાને વિશે જે વર્તે છે તે જ આત્મસત્ર રૂપે વર્તે છે. મારે અમે ઝારોરા હતા, ઝારોરા ભૂચાસન પાસે ગામ આવ્યું, ત્યાં યોગી બાપા પધરામણી નીકળ્યા. તો અમને કે તડકો હતો, મે મહિનો હતો, તો યોગી બાપા કહે કે તમે બધા થાકી જશો, તમે બેસો, હું પધરામી કહીને આવું. અને એક પાઠ આ મધ્યનું 51 વચનાની વાત કરી, એ ગોખી નાખજો, હું આવીને પછી પાઠ લેજો લઈશ. હવે એક તો પધરામી કહીને થાક તો એમને લાગે, અમારે તો બેસી રહેવાનું. તો એવા દયાળુ હતા એટલે આવું બધું, આવી ભાવના એમના અંતરમાં રહ્યા જ કરે, બીજાને તકલીફ જરાય આપવી નહીં, પોતે ભીડો બેઠો. તો એ રીતે કર્યું. અને બાપા પધરાવી જઈને આવ્યા ને, અને અમને જે દરેકનો પાઠ લીધો, એક એક સંતનો પાઠ લીધો. તે વખતે તો બધા યુવકો હતા, સંત જ હતા, બધા એમનો પાઠ લીધો અને ગમત કરાવીને નિરૂપણ કરી મજા કરાવી. પણ આવી વાત છે, એટલે સત્પુરુષની આજ્ઞામાં રહે એ જ આત્મસત્તા રૂપે રહ્યો કહેવાય. બાકી
તમે વ્યાખ્યા પ્રમાણે ગમે કહે તે આત્મસત્તા રૂપે ન જ કહેવાય. આત્મસત્તા રૂપે તો જે આત્મારૂપ વર્તતો હોય એની આજ્ઞામાં રહીએ એટલે આત્મસત્તા રૂપે એ વર્ત્યો કહેવાય. ઇતિ વચનામૃતમ એ રીતે મધ્યનું 51 વચનામૃત થયું. સયાન ભાઈ મહારાજ.

श्री स्वामीनारायण भगवान ने जय संत अपना जीवा देखा है अपना जीव खाए उठे वैसे रहमा भूला पड़ा है पर ये तो सौथी पर कारण ये ज्ञान आपे हृदय में प्रकाश करे એનાથી બધું જ્ઞાન થાય પરબ્રહ્મ બ્રહ્મ જીવ ઈશ્વર માયા બધાનું જ્ઞાન થાય અને જેમ છે એમ બધું દેખાય એટલે ભગવાનમાં જ જોડાયેલા હોય અને બીજું કંઈ ખપે જ નહીં અને જો આપણે કેવું છે પારસમણી હોય અને બાળકના હાથમાં આવે અમે સિડની હતા ઓસ્ટ્રેલિયા એક બાળક જોરથી દોડતો આવ્યો મારી પાસે કે સ્વામી આશીર્વાદ આપો મેં કહ્યું આશીર્વાદ જોઈએ છે કે ચોકલેટ જોઈએ હાથમાંથી ચોકલેટ ખેંચી ભાગી ગયો જેને આશીર્વાદ નહીં પડી નથી અને ચોકલેટ એટલે આપણે એવું છે બીજા પદાર્થમાં લોભાઈ જઈએ છીએ અને અનંત જન્મથી એ પદાર્થોમાં જ પ્રીતિ છે એટલે એ સજાતી છે એટલે આપણે બધું કહીએ જ્ઞાન કરીએ બધું કરીએ સંત અધિક કોઈની અભિવૃદ્ધિ વાત કરીએ પણ આપણું ખેંચાણ તો પદાર્થ માટે હોય છે પણ હવે થશે સંત છે બધું કવાળી માળી નીચેડ ફેંકી દેશે અને પ્રકાશ પ્રકાશ કરી દેશે અંતરમાં અને એને પણ ભગવાન આપશે ભગવાન કોઈ આપે એમ નથી ભગવાનને તકલીફ હોય છે નીતે તો આપવા તૈયાર જ છે પણ આપણે બે બાજુ દ્રષ્ટિ છે આ બાજુ વધારે ઝપટ મારે છે એટલે પણ થશે ભગવાન છોડેવા નથી સ્વામી કે ભૂત છોડતું નથી અમે છોડી અવાય છે મારી મઝેડીને રોગ કા અષ્ટાંગ યોગ બેમાંથી અંતરનો મેલ જાય નહીં અંતર બહુ ગંદુ છે એટલું બધું ગંદુ છે એને ઉલેચવાનું છે કપાસ હોય લાખમણ કપાસ હોય પણ એક તણખો નાખે બધું ભરી જાય એમાં સંતના પ્રતાપે મહારાજ સ્વામીના પ્રતાપે બધા પાપ તો બધા ક્યારના ભરી ગયા કાંઈ નહીં હવે આ જન્મે મહારાજ સ્વામી અને સત્પુરુષની આજ્ઞાથી આપણે બધું કરીએ એટલું જ બાકી છે બીજું કાંઈ નહીં બીજું બધું ઘણું બધું કર્યું છે ન કરવાનું કર્યું છે ના કરવાનું એટલું બધું કર્યું છે એટલે આમ હવે આમ ખોલવાનું છે બધું અનવાઇન્ડ કરવાનું છે એટલે બધું થશે ઝપાટા બંધ થશે સંત મળ્યા એમનો પ્રતાપ અતિશય ભ્રમરૂપ કરી દેશે અને ભગવાન અખંડ આપણને આપશે જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે આપણા બધા અલૌકિક છીએ ભગવાનનો સંબંધ થયો એટલે બધા માયા પર થઈ ગયા એમાં શંકા વિનાની વાત માયાની નીચે અનંત કોટી બ્રહ્માંડ માયામાં લબ્ધાયા છે માયા એને જકડી રાખે છે પકડી રાખે છે છોડતી નથી એટલે એ અને આપણે ભગવાનનો સંબંધ થયો એટલે માયા પર થઈ ગયા
દિવ્ય થઈ ગયા. એટલે હવે મહારાજ દુઃખની વાત કરે છે. જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે, આપણે બધા અલૌકિક છીએ અને કોઈની મતિ બગડે અને મનુષ્ય ભાવ હરિભક્તોમાં, હવે મહારાજ સ્વામી તો વાત જુદી છે. જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે એટલે આપણા બધામાં અંદર અંદર અરસપરસ બધું કચરો ઉથામીએ, કામ ક્રોધ લોભ એનાથી ખરડાયેલા છીએ, એ સાફ કરવાનું છે. એટલે મહારાજ ટૂંકમાં વાત કરે છે. બીજી બધી તો બધું તત્વજ્ઞાની બધી બધી બહુ ભારે છે, પણ મહારાજ કે મારો સંબંધ થયો, ભગવાનનો સંબંધ થયો એટલે જડ વસ્તુ ચેતન માયા પણ ભગવાન માયા માયા માયા પણ ધીરે થઈ જાય તો બીજી કઈ વાત છે. તો આપણે ભગવાનનો સંબંધ થયો એટલે અરસપરસ કોઈ આ ભાવ લૌકિક ભાવ રાખવો નહીં, મનુષ્ય ભાવ આવવા દેવો નહીં. તો મહારાજ જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય એટલે આપણે બધા અલૌકિક છીએ. હવે અમારે લૌકિક ભાવ દેખાય, તમારે ગરીબ છે, તવંગર છે, ભણેલો છે, અભણ છે, એવા તમારા ભાવ દેખાય એ ભગવાનના ભક્તમાં કલ્પો નહીં. ભગવાનના ભક્તો કેટલા અધિક છે, આ તો અનંત કોટી બ્રહ્માંડ બધું એ તો નાશવન છે, ભગવાનની આગળ એ તો નાશવન છે. અને આમાં પ્રીતિ કરો ભગવાન. જેને લૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય

0: થાય છે ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. જો ભગવાનને ઉદાસ કરવા છે એક સેકન્ડમાં, ગમે એટલા મોટા ભગવાન પણ આપ એક સેકન્ડમાં એમને ઉદાસ કરી દઈએ. જો બધા દિવ્ય છે એ ભાવ ના રાખે, મનુષ્ય ભાવ લાવીએ, તરત ઉદાસ છે. ઇન્સ્ટન્ટ કોફી તરત. અમે આ વાત ઘણી વાર સમજાવી છે પણ કોઈ સમજતું નથી. આ તકલીફ આ છે. મહારાજ બધાને અલૌકિક જુએ છે અને આપણે લૌકિક જીવે છે. આ ખેંચ તાણ થાય છે, રસ્સા ખેંચ. આપણે ગમે તરત તરત મનુષ્યભાવ આવી જાય છે, તરત મનુષ્યભાવ આવે છે. એટલે એથી આગળ વધતા નથી. મહારાજે કહ્યું કે સંતો હરિભક્તો દિવ્ય છે, આ મર્મની વાત, મર્મની વાત ક્વિન્ટિસેન્સ. દિવ્ય બધાને દિવ્ય જોવા એ ક્વિન્ટિસેન્સ. તો મહારાજ સંતો હરિભક્તો બધા દિવ્ય છે, આ મર્મની વાત જે કોઈ જાણે સમજે વિચારે તે જગ જીતી જાય છે અને આઠે પડતાનો આનંદ માતો નથી. અને કેટલું બધું ઇનામ, કેટલું બધું. તમે ખાલી આટલું જ જાણો, બધા દિવ્ય છે, દિવ્ય છે. તેને ફોર્સ નથી કરતા મારે કે તમે દિવ્ય જાણો, દિવ્ય જગ્યા નથી કરતા. આપણે $100ની નોટ હોય, હજારની હોય છે, $100ની નોટ હોય, હવે ત્યાં કહેવું પડે માન આ $100ની નોટ છે, અરે ખિસ્સામાં મૂકીને ભાગે, અને કહેવું જ ના પડે, ચપાટો મારે. તો જો એક આ બે પૈસાનો કટકો હતો, કાગર હતો ને, પહેલાં બ્લેન્ક હતું અને બે પૈસાનો કાગર હતો, પણ જ્યાં છાપ પડી આપણે $100 એકદમ. તો જો આ લૌકિક આ જે વાત છાપ મારે છે તો આટલું લાભ થાય છે. તો ભગવાન કહે છે, તો ભગવાન તો આપણે આવું કહે છે. વાત ઘણી વાર સમજાવી છે પણ કોઈ સમજતું નથી. એટલે વિનંતી કરે છે, કહેતા નથી $100 નોટ બંધ, કહેતા નથી. એટલે પ્રેમથી આ મહારાજ કહે છે, આજે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ખીજે નહીં. મહારાજને કોઈ આગળ નથી, પણ વારંવાર વારંવાર વારંવાર કહે છે વિનંતી સાથે કે આ બધું આ દિવ્ય અલૌકિક તંત્ર છે, તમે એમાં કચરો ભેરવતા નહીં, બધું કચરો લાવતા નહીં. મહારાજને આટલું જ છે. તો જો આપણે આ રીતે વર્તીએ અને સુખ આપણને આપવાય, મહારાજને કાંઈ લેવા દેવા નથી. મહારાજ એટલું, તમે સુખી થાઓ તો એ સુખી. તમને એ અલૌકિક આ ચાર વસ્તુ આપી, ભેંસ આપી, ભેંસ રોજ પોદરો ઉઠાવે, લખું ચારણ હતી ને, મહારાજને 2 મહિના સુધી ભેંસનું દૂધ ધોવે અને ઉપરથી તોર લઈ લે, ક્રીમ મલાઈ ક્રીમ કરતા આગળ બધા ફર્સ્ટ ક્લાસ હોય, અને એમાં સાકર નાખીને મારાને રોજ આપે, મારે રોજ જમે. એક બાવો આવતો હતો અને સામેને ઘઉં ચોખા આપે, મહારાજ ગમત કરે, દેખો દેખો હમકો माई हमको ये देती है, साकर और मलाई देती है, तुमको तो कोई भेक को पहचानता नहीं। बाहु भेक पहचान एक भेक हो तो पन पछी महाराज का बे महीना ने ते खूब सेवा करी भाई अने माने राजी राजी करिया। पछी महाराज कहे के तमारी सेवा थी बहु राज कई मागो तो हमने कहू मारी साइड भैंसो मारो दीकरो हीरो एना वहु ने बधा अमर थई जाइए एवं करो। मैं कहू अमर थी शू कर साइड भैंसो पोदरो रोज उपाड़वानो अमर थी करवानो शू એટલે માગતા ના આવડ્યું એ મહારાજે કહ્યું કે કાંઈ નહીં હું તને અક્ષરધામમાં લઈ જશે આવી સેવા કરી છે। મહારાજ તો પોતા સામે જુએ આપણે રાજા હોય અને એની પાસે માગીએ કે 2 કિલો ઘઉં 4 કિલો બાજરી આપો રાજાને શરમ આવે આપતા કે રાજાએ આવું આપ્યું તને પતાવી દીધું એટલે ભગવાનને શરમ આવે આ સાઈડ ભેંસોને આ બધો કચરો મારા ગમે મારે તને અક્ષરધામમાં લઈ જઈશ એટલે બહુ મોટી વાત છે। અક્ષરધામ અક્ષરધામ આપણે કરીએ છીએ રમત કરીએ છીએ અક્ષરધામ તો પારણ કે પાર કોઈ કોઈ અધિક નથી એટલે અને સંત આપે છે સંત આપે કેટલા મોટા જો આ બધું સત્સંગ મળ્યું છે। અનંત બ્રહ્માંડનો રાજા હોય અનંત બ્રહ્માંડનો રાજા એક બ્રહ્માંડમાં તો કેટલું બધું આવી જાય 14 લોક ને આ તમારે આઈન્સ્ટીન ને ન્યૂટન ને બધા બધી વિદ્યાઓ કહે છે ને તો આમ અને એ તો બધા નાશવંત છે ન્યૂટનને આ બધા બધા ક્યાંય ખપી ગયા પણ એટલે બ્રહ્માંડમાં તો બધું કેટલું બધું આવી જાય તંત્ર તો મારે તો અનંત બ્રહ્માંડનો રાજા હોય કેટલી મોટી વાત અનંત બ્રહ્માંડનો રાજા કેટલું બધું એનો વૈભવ કહેવાય પણ મહારાજ કે જો સત્સંગ ના હોય તો એને જીવન અદેખે છે। સત્સંગ કેટલી કિંમત કહી મહારાજે સત્સંગની અનંત બ્રહ્માંડનો રાજા હોય એના કરતાં સત્સંગ અધિક કર્યો તો એ સત્સંગ આપણને બધાને મળ્યો છે બધાને નાના બધા બધા સત્સંગ અને મહારાજે કેટલા સાધન કર્યા છે એના સાધનના ફળરૂપે આ સત્સંગ મળ્યો છે એ જેવું તેવું નથી અને સત્સંગ પકડી રાખો છોડી ના દેવ જેવા દેશમાં છે ને ભલા બંડી હોય બંડી નીચે બંડી હોય એમાં પૈસા રાખે અને આમાં પાપા કલાકે એનો હાથ ઓટોમેટિક જાય એટલું બધું જતન કરે તો સત્સંગ આપણું જતન કરવું એક જરાક અપમાન થાય ને સત્સંગ મૂકી દે માન અપમાનમાં સત્સંગની બધી કહાની છે। આજે તમે બધા બેઠા છો વિચારજો વિચારજો કે તમને આગળ લાઈનના ફ્રન્ટ લાઈનના ત્રીજી લાઈનમાં ચોથી લાઈનમાં મોકલે અને બોલાને તમારી જગ્યા મૂકે શું થાય સત્સંગ જતો રહે આ જીવન આ મંદિરમાં પગ મૂકે બીજો એટલો બધો નિયમ કડક નિયમ લઈ લે એટલે આવો સત્સંગ અમૂલ્ય છે બધા અનંત બ્રહ્માંડનો રાજા એને એને સત્સંગ ના મળે તો જીવન આવલે કે એવો સત્સંગ મળ્યો છે જતન કંઈ રાખજો પકડી બીજું બધું જતું હોય તો જવા દેવ તો સત્સંગ છોડતા નહીં એ વાત મહારાજે સમજાવી છે। સદાન સ્વામી।
1: કોઈ વર્લ્ડ પ્રેસિડેન્ટ થાય તો, પણ પ્રેસિડેન્ટ થાય ને વર્લ્ડ પ્રેસિડેન્ટ પદવી જ નથી, પણ થાય તો કેટલો મોટો કહેવાય. પણ વર્લ્ડ કિંગ થાય તો પ્રેસિડેન્ટ તો પાછું 5 વર્ષે ઉતરી જવાનું, પછી ફરી ઉભા રહેવાનું, તમારે 4 વર્ષે છે. પણ વર્લ્ડ કિંગ થાય તો જેણે મન જીત્યું છે ને, હિઝ અ વર્લ્ડ કિંગ. તો આ દુનિયાનો કોઈ રાજા હોય ને તો એ સંત છે, એ આ પ્રમુખ સ્વામી મહારાજ છે. હિ ઇઝ ધ કિંગ. યાદ રાખો, ઇઝ નોટ ધ પ્રેસિડેન્ટ. તમે બુશને મળ્યા છો? અહીં કોઈ મળ્યું છે? ક્લિન્ટનને મળ્યા છો? કોઈ મળ્યા હોય તો હાથ ઊંચો કરો. કોઈ દેખાતા નથી. મળ્યા છે? ક્લિન્ટનને મળ્યા. અરે ક્લિન્ટનના ક્લિન્ટન જો વર્લ્ડ પ્રેસિડેન્ટ હોય તો એ ક્લિન્ટનના ક્લિન્ટન કહેવાય કે નહીં? પણ વર્લ્ડ કિંગ હોય તો એનાથી મોટા કહેવાય કે નહીં? તો વર્લ્ડ કિંગ અને એનાથી ઉપર કોણ છે? ભગવાન. ભગવાન કેવડા મોટા ખબર છે? જો ભગવાનને દરિયા જેવડા કહીએ ને તો વર્લ્ડ કિંગને કેવડા કહેવાય ખબર છે? ટીપુડી. બોલો ટીપુડી. વોટ ઇઝ ટીપુડી? ટાંકણી છે ને, ડ્રોપલેટ. ટાંકણી એની અણી પાણી ભરવાની, અને અણી પર જે પાણી ચોટે ને, ધેટ ઇઝ ટીપુડી. તો વર્લ્ડ કિંગ ઇઝ ટીપુડી. ભગવાનની આગળ એ ભગવાનના ધારકા સંત છે એ જાણવાનું છે. અને એના સમાગમમાં આવ્યા છીએ, એનું આ મંદિર છે, એને માટે આપણે આ કાર્ય કરીએ છીએ. વી આર નોટ ઓર્ડિનરી પીપલ, વી આર મોસ્ટ મોસ્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી પીપલ. આ સમજશો તો ખ્યાલ આવશે. સમજવાની બાબત છે અને સાચી બાબત છે. જોઈ લો તમે બધા સંતોના વચન, જુઓ તમે જે કર્યું છે. નિષ્કોન સાહેબ બોલ્યા, ભાગ્ય જા ગયા જાણવા, કોટી થયા કલ્યાણ. એ એમણે કીર્તન ક્યાં રહીને લખ્યું છે? અરે ઘાસની ઝૂંપડીમાં. ખાવાનું ઠેકાણું નથી, સુવાનું ઠેકાણું નથી, નાવાનું ઠેકાણું નથી. લોકો અપમાન કરે છે, માર મારે છે કે માર મારો કે અપમાન કરો, પણ આ છે. જોઈ લો, મીરાબાઈ બોલ્યા છે, પાયોજી મેને રામ રતન ધન પાયો. અને મીરાબાઈ બીજું બોલ્યા છે કે મીરા નાચી, મીરા નાચી, મીરા નાચી, પગ ગુગર બાંધ કે મીરા નાચી. કેટલું અપમાન થયું છે! તમે મીરાબાઈનું જીવન તો જુઓ, દુઃખ સિવાય કશું છે જ નહીં. પણ એ દુઃખની અંદર આ શબ્દ બોલ્યા છે. એ એનું મન ચોટી ગયું હતું ભગવાનમાં. જુઓ, તમને ગમે તેટલું દુખતું હોય, ફ્રેક્ચર થયું હોય, પણ એનેસ્થિશિયા કરે તમને કાંઈ લાગતું નથી. તો એનેસ્થિશિયાથી કલાક, 2 કલાક, 8 કલાક, 10 કલાક થાય છે. આ ભગવાનમાં મન જોડાયું, ટોટલ ઇટરનલ એનેસ્થિશિયા. કોઈ દુઃખ ના લાગે, સુખ સુખ સુખ સુખ, સુખ સિવાય કોઈ વાત જ નથી. એ આ મન સ્થિર થાય. પણ એ મન સ્થિર ક્યારે થાય? જે સ્થિર છે ને ભગવાન, એમાં મન જોડાય તો એનું મંદિર આપણે બાંધીએ જ છે ભાઈઓ. તો પહેલું તો આ શીખજો, અને પછી એ મંદિર બંધાય એને માટે તમે બધા ઘણા જાગ્રત છો, પણ વધારે જાગજો. ખોટા ખર્ચા બંધ કરી દો, તમારા લાભમાં છે. ધીસ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ. પેલું તો વેસ્ટ છે. તમે આ બધા ટાઈફા કરો છો ને, ઇટ ઇઝ ઓલ ટોટલ વેસ્ટ. કશું નથી એની અંદર, તમારો કાંઈ માલ નથી. અમે તો કેટલા જોયા છે, મુંબઈમાં જણા લગ્ન કર્યા, 22 કરોડ રૂપિયા ખર્ચ્યા. શું કરે છે? હો નોટો તોરણો બાંધે, તોરણો બાંધો, અને પછી ત્રીજે અરે ડાયવર્સ. આ ધંધા કરે છે. એટલે તમે એવું બધું નથી કરતા, પણ અમારું કંઈક તો કરો જ છો. તો પાછા વરો ભાઈઓ, પાછા વરો. આ બાંધવાનું છે. આમાંથી તમને શાંતિ થશે, તમને સંતોષ થશે કે ના, જીવનમાં કોઈ કાર્ય કર્યું છે તો એ કરવાનું છે આપણે. તો જેણે જેણે સેવા નોંધાવી છે એ બધા આપતા રહેજો, ના નોંધાવે તો નોંધાવજો. જેની સ્થિતિ સામાન્ય હોય તો 5% નોંધાવજો અને રેગ્યુલર આપતા જજો. જે વધારે સારી હોય તો 10% નોંધાવજો. અને વધારે રાજીપો લેવો હોય અને આગળ જવું હોય, આ તો ગ્રેડ છે જુદા જુદા. તમારે કેવી રીતે પાસ થવું એ તમારો નિર્ણય કરવાનો. 35% પાસ થવું છે એના બી ગ્રેડ છે. 45% થવું છે સેકન્ડ ક્લાસમાં તો એના પણ ગ્રેડ છે. સર્ટિફિકેટ તો બધાના હરખા જ હોય, સરખું જ દેખાય. 35 વાળાનું સર્ટિફિકેટ એ સરખું, અને ગોલ્ડ મેડલિસ્ટનું સરખું સરખું જ દેખાય, પણ અંદર ફેર પડે છે. તો બહાર તો હરખું જ દેખાવાનું બધું. 35% વાળો હોય ને અહીંયા આગળ, એને જમવાનું હરખું જ મળવાનું, એ બધું હરખું જ દેખાવાનું. પણ અંદરનું લેવું હોય તો આ કરવાનું છે કે આપણું કશું છે જ નહીં. તમારું ઘર નથી, તમારી મોટેલ નથી, તમારી દુકાન નથી, તમારું શરીર પણ મોટેલ નથી, તમારી દુકાન નથી.

0: તો પછી તમે કહો છો કે આ મારું છે. કારણ કે ઇલેક્ટ્રિસિટી આવી એ તો દેખાતું નથી, પણ ઇલેક્ટ્રિસિટી છે, બિલ માગે જ છે, ટેલિફોનનું બિલ આવે છે, ઇન્કમટેક્સ વાળો માગે છે, સેલ ટેક્સ વાળો માગે છે, એક્સાઇઝ વાળો માગે છે. અને ભારતમાં તો બીજા કેટલાય તૈયાર બેઠા છે. ફેક્ટરી વાળા મને કહે છે અમારે રડને રાજી કરવા પડે, પેલો આઈને ઉભો રહે પોલ્યુશન વાળો, એટલે એને રાજી કરવાનો. બધું કાયદેસર તો હોય પણ બિનકાયદેસર પણ ઘણું બધું છે. આ બધું રાજી કરીને પછી તમારું કાંક અમારું છે. સર તમને ઇલેક્ટ્રિસિટી મળી એ બરાબર છે, તમને આ સરકાર વ્યવસ્થા કરે છે એટલે તમે બધું ચલાવી શકો છો, રોડ બાંધ્યા, રસ્તા બાંધ્યા, આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું એટલે તમારું ચાલ્યું. પણ ભગવાનનો વિચાર કર્યો ભાઈઓ, તમે શેનાથી ફેક્ટરી ચલાવી કે અમે મોટર ચલાવીને ગયા હતા, કે મોટર શેનાથી ચલાવી કે હાથથી ચલાવી, તે હાથ કોણે આપ્યા છે, હાથના કેટલા પૈસા થાય, અમેરિકા આટલું આગળ વધ્યું છે, આવો હાથ અહીં બને છે, લાવો બજારમાંથી. અરે વાર તો બનાવી જુઓ, આવો ને આવો, પ્લાસ્ટિકના દેખાય છે વાર જેવા, પણ આવા નથી, તો વાર નથી બનાવી શકતા, તો આવું શરીર આપ્યું છે, કોણે આપ્યું છે, તેનું વ્યાજ ભરો. કાલ કહ્યું હતું ને મનુષ્યની કિંમત $6,000 trillion, એનું વ્યાજ ભરો. આવો મેદાનમાં બધાય ભરો વ્યાજ, ખાલી થઈ જાવ તોય પત્તો પડ્યો નથી, બજારમાં વેચાઈ જાવ ને, શિકાગોના બજારમાં વેચાઈ જાવ ને, તોય વ્યાજ ભરાય એવું નથી, વ્યાજનું વ્યાજ ભરાય એવું નથી. શું મારું મારું કરો છો, શાનું મારું મારું કરો છો, તમારું છે શું? ચલો બીજો વિચાર કરો.
1: શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજના ચરણામૃત શાસ્ત્રી મહારાજે નાના મોટા બધાને પાયા છે, અને એને લીધે એટલું બધું કેફ ને જોમ છે બધાને. શાસ્ત્રીજી મહારાજના રૂવાડે રૂવાડે, લોહીના કણે કણે આ ઉપાસના ભરેલી હતી. અને આપણને અસ્થૂર ભાવે એટલે પ્રાકૃત ભાવે આપણને આટલો કેફને બળ હોય છે, તો સ્વામીને તો કેવું હોય છે. સ્વામી શ્વાસો શ્વાસ અક્ષર પુરુષોની વાત સ્વામીએ કહ્યું કે અમે તો અક્ષર પુરુષોના બળ જ થયા છે, અને કોઈ મારે માથે બેસીને અક્ષર પુરુષોની વાત કરતો હોય ધન્ય છે, ધન્યતા અનુભવ. એટલે આવી રીતે યોગી આપણે કહું, આ બ્રહ્માંડમાં આપણે તુલ્ય, ભાગ્યશાળી માનો એ જ ભૂલ. જો હવે આપણા ઉપર બધું છે, એમને તો કહી દીધું, અને તે સાક્ષાત્કારવાળા પુરુષ હતા. આમ થા કલ્પના કે એ બનાવટ કે એ કોઈ વાત નથી, દેખતા હતા અને કહેતા હતા. સ્વામીએ કહ્યું કે યોગી આપા વિદ્યાનગરમાં વાત કરી હતી કે 500 વર્ષ પછી દુનિયાનો કોઈ છેડો બાકી નહીં રહે કે જે અક્ષર પુરુષની વાત નહીં થતી હોય. આપણે તો 225 વર્ષ થયા છે, હજુ બીજા કૂદકે ને ભૂચકે સત્સંગ વધે તો વાત સાચી પડશે. એટલે કોઈ અત્યારે જ છે ને નવખંડમાં તો આપણે ડંકો વાગી ગયો છે, વાગવાનો નથી, વાગી ગયો છે. અને હવે તો અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન હવે એના ઉપર આપણે ચડી જાય છે કે આ. અને પ્રમુખ સ્વામી મહારાજ એ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન છે. આપણે પછી બીજી વાત, શાસ્ત્રી મોટા સ્વામી મને વાત કરેલી રૂબરૂમાં બેસાડીને વાત કરેલી કે શાસ્ત્રી મહારાજ એમને વાત કરી અને એમને મને વાત કરી, તો શું વાત કરી?

કે અક્ષર પુરુષોત્તમનો ઉપાસક હશે, અક્ષર પુરુષ ઉપાસક, તો શ્રીજી મહારાજ પોતાના આસન ઉપરથી ઉતરીને આપણને બાળક બનાવીને પોતાના ખોરામાં બેસાડશે. કેટલી યાદ એટલે અક્ષર પ્રથમ જેમ આ ગુરુએ આપણને ગુણાદિત ગુરુએ અને તે ભક્તના એકાંતિક ભક્તો બધા જે વાત કરેલી છે એ આપણે ધારવી, આપણે ચતુર ન કરવું. જો આ બીજી બધી વસ્તુ ખિસ્સામાં નાખીને ખરી પડે, ગબડી પડે, ખોવાઈ જાય એવું આ ન કરતા સત્સંગ પ્રધાન. તો જો આ પૈસો આટલો સાચવે છે તો આ તો આ અનંત જન્મની મૂડી આ કેટલી સાચવવી પડે. એટલે આ ઉપાસનાની વાત છે, ધ્રળ કરીને રાખજે. અને મુક્તાન સ્વામી કહું કે અનંત સાધનથી ભગવાન રાજી થાય, પણ એવું કયું એક સાધન છે કે જે અનંત સાધનને વટી જાય. અનંત સાધન અને એક બાજુ એક સાધન, અનંત સાધનને વટી જાય એવો કોઈ સાધન છે? તો મહારાજે વાત કરી કે ભગવાનનો દ્રઢ આશરો, જેમાં કાંઈ પોલ જોઈએ નહીં, ચોખા મોખા અદા જે કાંઈ રહે નહીં, શુદ્ધ ઉપાસના પર. જે મહારાજ જેમ આવ્યા છે પૃથ્વી પર અને જેવા સ્વરૂપે એવા સ્વરૂપે આપણે ઓળખવું, બીજો કોઈ લોચો નહીં. જો આ કીર્તનમાં આવ્યું, બોચાસનમાં આવી બિરાજ્યા તારે કોઈ ન પડી ગમ, સારંગપુરમાં આવી બિરાજ્યા તારે સૌને પડી ગમ, અને ઉપાસના ચોખ્ખું ચમ, ઉપાસના ચોખ્ખું ચમ, અક્ષરને પુરુષોત્તમ વિના કાંઈ નહીં, એ ચોખ્ખું ચમ. આ વાત બીજું, હવે દેહના ભાવમાં આપણે રાખીએ એટલે આ બધી બીજે દોરા ધારા બધા કરવા પડે, અને આ આત્મિક ભાવથી આપણે આ વર્તી જાય. પ્યોર અક્ષર પુરુષોત્તમ, બીજી કોઈ વાત અંતરમાં ઠરે નહીં, ગમે નહીં, રૂચે નહીં બધું. અને એક મહારાજ સ્વામી એ જ આપણા હૃદયમાં બિરાજી રહે. એમ શાસ્ત્રી મહારાજના લોહીના કણે કણ, શ્વાસોશ્વાસ, રુવાડે રુવાડે જ આ ઉપાસના ને તનગનાટ હતી. એવું આપણે થશે. જો આ કીર્તનો જૂના બધા, એમાં એક જ વાત અક્ષરના પ્રસંગ, બીજી કોઈ વાત નહીં. અને તો એ આપણને દ્રઢ કરવી એકદમ. અને આ લોકનું તો શું છે, હવે અનંત જન્મ ધર્યા આપણે, અનંત જન્મ, અનંત જન્મ. અને આ જ ધંધો કર્યો છે આ વિષયનો, ખાવું સ્ત્રીને ધન, એમાંથી કોઈ બહાર આવ્યું નથી. આ શ્રીજી મહારાજ અક્ષરે સહિત પધાર્યા અને આપણને આ લાભ આપ્યો. તે જો યોગી આપણે વાત કરતા, અમે છે ને શ્રીજી મહારાજની એક મૂર્તિ બનાવીને યોગી આપણે આગળ ધરી, સુંદર મૂર્તિ હતી એકદમ. પણ સ્વામીએ ટકોર કરી કે અક્ષર વિના પુરુષોત્તમ ના ગમે, જોડમાં પધાર. અને અક્ષર દાદર અક્ષર ભોનમાં સ્વામી અમે જોડની મૂર્તિ આપી અક્ષરને પુરુષોત્તમ. અને એટલે એમના મનમાં તો હતું જ, પણ સમય સમય કાળ વીતે પછી આ ઠારે પડે. તો યોગીઆપાએ અને યોગીઆપાએ કહ્યું કે મહારાજ ધાર ન જમે અક્ષર વિના. જો એટલે એ બધી વાત, એટલે અક્ષરને પુરુષોત્તમની જોડ.
સ્વામી કરતા અનંત ગણા મહારાજ પર છે સ્વામી કરતા, પણ તો એ જોડ કહેવાય. કેમ કે એ વિના અક્ષર સિવાય બીજો કોણ છે? મહારાજને અક્ષર બ્રહ્મ સિવાય ત્રીજો કોઈ જડે તો એ જોડ કહેવાય. અને અહીંયા મહારાજ સાથે લાયા અક્ષરને, અને એમનો મહિમા, મહારાજે સ્વામીનો મહિમા કહ્યો અને સ્વામીએ અક્ષર મહારાજનો મહિમા કહ્યો. જેમ છે એમ થળ છળે ચોક ધડાધડ કરી. અને વડતાલમાં તો એવું થયું કે સ્વામી બધાને વાત કરવા ગયા, થોડીક વાત કરી, પછી સ્વામી કહે કે આ વાત મારી, આ વાત જે સમજે એ પાત્ર, ન સમજે કુપાત્ર, મૂકી. એટલે આ વાત અમે પત્તી ધડ કરીને રાખી, સમજવી અને એ જીવમાં પધરાય. અને સત્પુરુષ, સત્પુરુષ તો અક્ષર બ્રહ્મરૂપ છે, એટલે આપણે આ સીધી લીટીની સમજણ, મહારાજ, સ્વામી અને સત્પુરુષ, આ ત્રણની આપણને સમજાય અને દ્રઢ કરીને રાખી. બીજો કાંઈ લોચો રહેવા જ ન દેવો. આ જ્ઞાનમાં સમજ્યો એટલે આપણે આ જ ચોખ્ખું કરતા રહ્યું. આપણે ઉપાસનામાં ચોખ્ખું ચમ, એટલે અક્ષરને પુરુષોત્તમ વિના કાંઈ ના રહે. અને બીજું બધું પૈસો આવે, કારણ કે જૂની ટેવ છે એટલે બધું થાય, અને દેહના ભાવ છે એટલે અન્ય આસ્થા થાય, પણ બધું ચોખ્ખું કહીને મારા સાઈન રાખવા, એ જ રાખવા જેવા છે. અને શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ કેટલી દયા કરી, કેટલી દયા કરી, એમ પ્રગટ્યા, એટલે આપણે બધું કનેક્શન થઈ ગયું મારા સ્વામી સાથે. નહીં તો ક્યાં હતરના ભાવમાં ટલ્લા ખાતા હોત. જો સ્વામી મળ્યા ના હોત તો જન્મણ જન્મણ જન્મણ ચાલતું હોત અને બીજા કરોડો જન્મ નીકળી જાત. પછી સ્વામીએ બ્રેક મારી, હેન્ડ બ્રેક, લેગ બ્રેક, વેક્યુમ બ્રેક, બધી બ્રેક વાળી, અને આપણને વળાંક આપી દીધો અક્ષર પુરુષોત્તમ મહારાજનો. એટલે હવે આપણી ફરજ છે. સ્વામી તો બધું કરી ગયા, કહી ગયા અને જે જે કાર થઈ ગયો, હવે આપણી ફરજ છે કે ચોખ્ખું ચમ, મારા સ્વામી સિવાય કોઈ ન રહે આપણે. એટલે અંતરમાં એવી દ્રઢતા રાખવી, અને એ જ કર્યા જેવું છે. આ આ દરેક જન્મમાં આપણે શું કર્યું છે બધું, એનું ફળ મળ્યું. જો ગયા જન્મમાં, ગયા દસ જન્મનું લો, ગયા દસ જન્મનું ફળ આ જન્મમાં મળ્યું, કંઈ ખબર નહીં. અને આ અક્ષર પુરુષોની ઉપાસનાની વાત, જે ચરણામૃત બધાને પાયું છે મહારાજ, શાસ્ત્રી મહારાજે, એનું ફળ અનંત ગણું છે. તમે લૂંટતા થાકશો એટલું ફળ છે બધું. આપણને શાસ્ત્રી મહારાજ નિષ્કવાન સ્વામી કહ્યું, ભાગ્ય જાગ્યા જાણવા. એમણે તો બધું કેટલી વાતો, આઠ પદો બનાવ્યા મારા, કેટલું બધું લખી દીધું છે મહારાજનો મહિમા. અને નિષ્કવાન સ્વામી પણ ગુણાતીતાન સ્વામીનો મહિમા લખ્યો છે, પણ નામ નથી લખ્યું એટલું જ, પણ બધું જ. અને નિષ્કવાન સ્વામીને ગુણાતીતાન સ્વામી મળતા, ગુણાતીતાન સ્વામીની ઉંમર 15 વર્ષની, અને નિષ્કવાન સ્વામી 30 વર્ષ 42 વર્ષના હતા. અને એ શું ગોષ્ઠી કરતા, 7 વર્ષ સુધી ગોષ્ઠી કરી, સ્વામી જ વાત કરતા હશે. એટલે આવું બધું રહસ્યની વાત, એકાંતની વાત. સ્વામીએ કહ્યું કે આ તો છડે ચોક મૂકી દીધી, હવે જેને
લૂંટવું હોય લૂંટી શકે, નહીં તો બાકી બધું કચરામાં પડ્યો રહે. કચરો એટલે આ બધું વિષયનું સુખ, એમાં શું છે? એટલે આ બહાર આવીને જે શાસ્ત્રી મહારાજના ખોરામાં બેસીએ અને આપણે ધન્યતા અનુભવીએ એ જ પ્રાર્થના.

गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय। दिल्ली अक्षरधाम महोत्सव नी जय। जय जय पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णम् उदच्यते पूर्णस्य पूर्णम् आदाय पूर्णम एव अवशिष्यते। उपनिषद नो प्रारंभ हमेशा शांति पाठ थी थातो होय छे। एमां दरेक उपनिषद में जुदा जुदा शांति पाठ आवता होय छे। एमां ईशावास्यम उपनिषद नो आ शांति पाठ छे, एनो मंत्र छे। एमां भगवान की स्तुति करवामां आवी छे कि भगवान आप केवा छो, आप पूर्ण छो। पूर्णम अदा पूर्णम इदम पूर्णात् पूर्णम उदच्यते। आ बधुं ज तमारो पूर्ण छे, तमे पूर्ण छो, तमारामांथी जे पण कंई उत्पन्न थाय छे ए पण पूर्ण छे। अने पछी कहे छे पूर्णस्य पूर्णम आदाय पूर्णम एव अवशिष्यते। पूर्णमांथी आपणे जेटलुं कंई काढीए, जे काढीए छे ए पण पूर्ण छे, अने जेमांथी काढ्युं छे ए पण पूर्ण ज रहेशे, कारण के पूर्ण छे। એમ આવા પૂર્ણ ભગવાને જેને પૂર્ણપણે ધાર્યા છે એવા અક્ષરબ્રહ્મ સ્વામીશ્રી છે, એ પણ પોતે પરિપૂર્ણ છે। તો કદાચ એક બે પ્રસંગો રહી ગયા તો હું સ્વામીશ્રી તો પૂર્ણ જ છે, કદાચ એક જ પ્રસંગ કહેવાય, પણ પૂર્ણતા એ પ્રત્યેક બિંદુએ પૂર્ણ છે। એમ સ્વામીશ્રી એ પૂર્ણતાને તો કોઈ રીતે આપણે પાર પામી શકીએ એમ નથી, પણ યત્કિંચિત એ પૂર્ણતામાંથી આપણે જે પણ કંઈ ગ્રહણ કરીએ એ પણ આપણા માટે પૂર્ણ જ બને છે, છતાં પણ સ્વામીશ્રી તો પૂર્ણ ને પૂર્ણ જ રહે છે। એમ ગઈકાલે ઘણા બધા આપણે પ્રસંગો જોયા, ઘણા બધા પ્રસંગો રહી પણ ગયા, છતાં પણ આપને ખ્યાલ આવે છે કે સ્વામીશ્રી એવા કેવા પૂર્ણ પુરુષ છે। પ્રસંગો તો રહી ગયા, પણ એક પ્રાર્થના ખાસ રહી ગઈ। ભક્તોની ભાવના કેવી હોય છે જ્યારે સ્વામીશ્રીને આપણે આવા પ્રસંગો સાંભળીએ છીએ, હૃદય સ્પર્શી હૃદય દ્રાવક પ્રસંગો મૂકતો, ત્યારે દરેક ભક્ત હૃદયના અંતરમાં એક જ પ્રાર્થના ગુંજે છે કે ઘણું જીવો જીવન આધાર, આપ અમારા જીવન આધાર છો। તો જેના આધારે આવો મોટો સમુદાય જીવી રહ્યો છે, યસ્મિન જીવંતિ બહવઃ સ બહુ જીવતિ, આ વેદોની પ્રાર્થના છે કે જેના આધારે અનેક જીવે છે એ બહુ જીવો, એમ

ઘણું જીવો જીવન આધાર. દરેક ભક્તના અંતરમાં એક પ્રાર્થના હંમેશની માટે રહે છે કે સ્વામીશ્રી એ આપણા વચ્ચે દીર્ઘકાળ સુધી રહે અને આપને અનંત સુખ આપે. ભક્તોની કેવી ભાવના હોય છે, જેમ ભગવાને પણ પ્રાર્થના કરી, ક્યારેક ક્યારેક ભક્તો પણ પ્રાર્થના કરે ને કે સ્વામી તમારું દુઃખ અમને આપો. એક પ્રસંગ સાંભળેલો, 80ની સાલમાં જ્યારે બાપા પરદેશ હતા ત્યારે અચાનક નક્કી થયું કે બાપાને મોતેનું ઓપરેશન કરવામાં આવશે. હવે આ સમાજ જ્યારે અહીંયા ભારતમાં આવ્યા ત્યારે સ્વાભાવિક છે, બાપાની પહેલી બીમારી આવી હતી, પહેલું ઓપરેશન, એટલે ખડબડાટ સહેજે સહેજે મચી જાય. બધા હરિભક્તો એકદમ દિલ ઊંચા, જીવ ઊંચા થઈ ગયા, શું થશે, બાપાની પરિસ્થિતિ કેવી છે. નાનું સરખું પણ ઓપરેશન હોય તો પણ આપણે ચિંતિત થઈએ. જ્યારે સ્વામી બાપાના સમાચાર મળ્યા ત્યારે આપણે, રામચંદ્રભાઈ બારોટ છે અમદાવાદના, આપણે બહુ પ્રેમી હરિભક્ત છે, બાપા સાથે બહુ જ પ્રેમથી જોડાયેલા છે, એમના જ મોઢે આ પ્રસંગ સાંભળેલો. પોતે પોતાને જ્યારે ખબર પડી કે સાંઈ બાપાની આંખે આવો જામર બાજી ગયું છે, જામી ગયું છે અને હવે ઓપરેશન કરવાનો વારો આવ્યો છે, એમને જ્યારે આ સમાચાર મળ્યા મંદિરથી, એ તાત્કાલિક ઘરે જાય છે અને ઘરના બધા જ સભ્યોને ભેગા કરી અને ગૃહમાં બેસાડે છે અને બધાને કહે છે કે જો કે બાપાની આંખની અત્યારે આવી પરિસ્થિતિ છે, બાપા તો સત્સંગનો જીવન આધાર છે, જીવન પ્રાણ છે, કે જો મારી આંખ જશે ને તો બહુમાં બહુ તમારી 4-5 જણને અસર થશે, જો બાપાની આંખ જશે તો આખા સત્સંગ સમુદાયને ફટકો પડશે. માટે આપણે બધા ધૂન કરીએ કે મારી આંખ જાય ને સ્વામીની આંખ ટકી રહે, આવી પ્રાર્થના એમને કરી. અને અડધો કલાક 5-5 સભ્ય ઘરના બેસીને ધૂન કરીએ લોકોએ કે રામચંદ્ર કાકા કહે છે કે મારી આંખ જતી રહે પણ સ્વામી બાપાની આંખ એ રહે. પછી તો ભગવાને તો રક્ષા કરી જ, ભગવાન બાપાનું ઓપરેશન બહુ સારું પૂર્ણ થઈ ગયું, આપણી રિકવરી પણ સારી થઈ ગઈ. પણ બાપા જ્યારે મોતિયા ઓપરેશનમાંથી રિકવર થાય છે અને પહેલો પત્ર જે લખે છે, અંતર્યામી પણ આ સંક્રમણને પકડી પાડ્યો, એમને પત્ર લખ્યો સામેથી રામચંદ્રભાઈને, બાપા એમને તો કંઈ વાત કરી જ નથી પણ બાપાએ વળતો પત્ર લખ્યો કે તમારી ભાવના બહુ સારી છે, ભગવાન રક્ષા કરી, હવે કંઈ વાંધો આવ્યો નથી, મારે તમે ચિંતા કરતા નહીં. રામચંદ્ર કાકા કહે છે કે બીજું તો કંઈ જ નહીં, આંખ તો ગઈ જ નહીં, નંબર ગયા અમારા ચશ્મા, આંખમાં જે ચશ્મા નંબર હતા અમે 2 નંબર એમના ઓછા થઈ ગયા. આવો સ્વામીશ્રીનો પ્રેમ અરસ પરસ હરિભક્ત સાથેનો હોય છે, આ બહુ અનુકરણીય નથી, કદાચ ભગવાન ક્યારેક સંકલ્પ પૂરા પણ કરતા હોય છે. પણ દરેકની આપણી ભાવના હોય છે કે અમારી આવરદા તમે લઈ લો, પણ તમે અમારા વચ્ચે અનંત કલ્પ સુધી રહ્યો, આ ભક્તોની પ્રાર્થના છે. ગઈકાલે આપણે ઘણા બધા પ્રસંગો જોયા, હજી પણ ઘણા બધા પ્રસંગો જોવાના બાકી છે, પણ હવે આજકાલમાં આપણે માતાનો પ્રકરણ આપણે પૂરું કરશું, કારણ કે બીજા બધાને પણ ન્યાય આપણે આપવો પડે. તો હવે માતાના અંગમાં આપણે એક થોડુંક આગળ વધીશું. સર્વપ્રથમ આપણે સૌ હાથ જોડી સ્વામીશ્રીની મૂર્તિની સ્મૃતિ સાથે શ્લોક ગાન કરીએ.

ગઈકાલે આપણે જોયું કે ટાણે કટાણે જોયા વગર પણ સ્વામી શ્રી બધા હરિભક્તોને સુખ આપતા હોય છે, લોકોને રાજી કરતા હોય છે. આપણે કડીના આધારે જોતા હતા. એ કડીનો એક બીજો ભાગમાં, બીજી કડીમાં પણ એવો જ એક ભાગ ભાવ આવ્યો છે કે માતા છે એ ક્યારેય બાળકનો દોષ જોતી નથી. જે કડીમાં લખ્યું છે, બાળક હોય તે જેમ તેમ બોલે,

જે બીજો ભાવ આમાં સમાયેલો છે કે જનની છે એની નજરમાં ક્યારે દોષ આવતો નથી. બાળક માટે માતાને હંમેશા દિવ્ય ભાવ જ રહે છે. બાળક એટલે બાળક, અખિલમ રુચિરમ, અખિલમ દિવ્યમ, અખિલમ મધુરમ. બાળક માટે તો માતાને એવું જ હોય છે કે ગમે તેઓ પણ પુત્ર તો મારો જ છે ને, એને ક્યારેય ચિત્રી નથી ચડતી. બાળક ક્યારેક પોતાના જ મૂળ મૂત્રમાં જ્યારે કદાચ પેલું આમ છબછબ્યા મારે, ગંદો થાય, મોઢામાંથી બધી ઉલટી થાય, કદાચ લીટ નીકળે નાકમાંથી, છતાં પણ બાળક માતા એવું ને ઇચ્છી જા જતો રહે. માતા ક્યારે તિરસ્કાર કરતો નથી, કરતી નથી બાળકની, કારણ કે બાળકને એ પોતે પોતાનું માને છે. એમ ગમે તેવો ખરાબ હોય પણ બાળક છે ને, મારો છે ને. એમ માતાને હંમેશા એવું એક ઉદાર દિલ હોય છે, એ હંમેશા માફ કરતી રહે છે. દરિયાવા દિલ, એમ માતૃ હૃદય હંમેશા માફ કરતું રહે છે. મહાભારતનો પ્રસંગ છે કે જ્યારે મહાભારત યુદ્ધમાં પાંડવોની જીત થઈ, કૌરવોનો સત્યાનાશ થયો, અને એ વખતે દુર્યોધનનો પણ ગદા યુદ્ધમાં બરાબર સંહાર થયો. એ તો આમ મોતના ડચકા જ ખાતો હતો, મરવાની અણી ઉપર હતો. એ વખતે અશ્વત્થામાને બરાબર વેર ભભીકું ઉઠ્યું, અને અશ્વત્થામાને તો આમે વેર તો પૂર્ણ હતું જ, કારણ કે એના પિતાજી દ્રોણાચાર્યનો કૃષ્ણને કપટથીને એનો સંહાર કરેલો. એટલે અશ્વત્થામાને થયું કે હવે તે ગમે તે મારાનો બદલો લેવો જ છે. એટલે પછી મધરાત્રે પાંડવોના પડારમાં જઈને ત્યાં દ્રૌપદીના જે 5 પુત્રો છે, અડધી રાત્રે એ લોકોને મારી નાખે છે. સવાર થાય છે, દ્રૌપદીને ખબર પડે છે, તીવ્ર આક્રમણ કરે છે, દુઃખનો પાર રહેતો નથી. અને એ વખતે ભીમ પોતે પ્રતિજ્ઞા લે છે કે વેરની સામે વેર, કે જેને આ દુષ્કૃત્ય કર્યું હોય, જેને આવા હત્યા કરનાર જે હોય એનું વેર લઈશ. પછી અશ્વત્થામા પકડાય છે અને અશ્વત્થામાને દ્રૌપદીની સમક્ષ હાજર કરવામાં આવે છે. અને એ વખતે ભીમ બોલે છે કે હમણાં જ આ દુષ્ટનું હું માથું કાપી નાખું, મારી ગદાથી આનું મોઢું કચડી નાખું, કે જેમ આ 5 પુત્રોના ની માતા રડે છે એમ આની માતાને મારે રડતી જોઈશ, આવું બોલે છે. અને એ વખતે જે દ્રૌપદી છે આમ તો બહુ જ કોપામાઈન થયેલી, પણ જ્યારે આવું સાંભળે છે એના ચહેરા ઉપરથી બધો જ ક્રોધ અદૃશ્ય થઈ જાય છે. ત્યારે એ પોતે વિચારે છે, એક એક એના અંતરમાં લાગણી જાગે છે કે હું માં છું, કે મને ખબર છે કે જ્યારે મારા છોકરાને કંઈક આમ ઠેસ વાગે તો જાણે એના હૃદયમાં ઠેસ વાગે અને એવું દુઃખ થતું હોય છે. તો જ્યારે માતાના પોતાના જ દીકરાના મૃત્યુનો સમાચાર મળે ત્યારે કેવી વેદના થાય, કે મને અનુભવાય છે, મને અનુભવ છે. તરત ભીમને કહે છે કે આને છોડી દે. ભીમ કહે છે કે તારા 5 પુત્રને મારી નાખ્યા છે અન્યાયથી, કદાચ યુદ્ધમાં હજી રણસંગ્રામમાં માર્યો તો ઠીક છે, અન્યાયથી, કૂટનીતિથી. ત્યારે દ્રૌપદી કહે છે કે જે હોય તે, માતૃ હૃદય એ ક્યારે ન્યાય અન્યાય જોતું નથી, માતૃ હૃદય હંમેશા માફ કરતું રહે છે. એમ માફી ક્ષમા કરવા માટે પણ માતૃ હૃદયની જરૂર પડે છે. સ્વામીશ્રી પણ એવા ઉદાર દિલવાળા છે, પોતે માફ કરી જાણે છે. છન્નુનો એક પ્રસંગ છે. સ્વામીશ્રી લંડન માતા, એ વખતે એક સત્સંગી યુવતીનો પત્ર આવ્યો સ્વામીશ્રી ઉપર. પત્રમાં પોતે લખે છે કે સ્વામીજી, હું તમારી ચુસ્ત સત્સંગી છું, હમણાં જ તાજા મારા લગ્ન પણ થયા છે, મારો પતિ પણ તમારો ચુસ્ત સત્સંગી છે, પણ ઘણી બધી મૂંઝવણ મારા જીવનમાં અત્યારે પ્રગટ થઈ છે. ઘણી બધી ગઢમથલ પછી, મનોમંથન પછી હું આ પત્ર લખી રહ્યું છું. પોતે લખે છે કે મારો પતિ છે એ સત્સંગીને ના શોભે એવું આચરણ કરે છે, માણો ધણી છે, કોને વાત કરું હું, રાત્રે મોડો આવે છે, ક્યાં જાય છે ખબર નથી, કંઈ કહેતો નથી, અને રાત્રે ઘરે આવે છે પછી મોડી રાત સુધી એવી ખરાબ ખરાબ ફિલ્મો જોવે છે, એનું અશ્લીલ વાંચન છે, આવું એનું જીવન થયું છે, મારે જવું ક્યાં, શું કરું મારે, તમે કંઈક તમારા યુવકને કહો. આવો પત્ર પેલી પત્ની લખે છે. હવે એ જે યુવક હતો મંદિરમાં રેગ્યુલર હતો અને બહુ જૂનો સત્સંગી, સ્વામીશ્રી ત્યાં રોજ જ્યારે પોઢવા જાય ત્યારે ઘણા બધા યુવકો જે દર્શન કરવા માટે આવે છેલ્લે, ત્યારે હંમેશા એ બાપાની ત્યાં છેલ્લી સ્મૃતિ દર્શન માટે હાજર રહેતો.
હવે એક રાત્રે જયારે આ પત્ર આવે છે, પછી બીજી કે ત્રીજી રાત્રે જ સ્વામીશ્રી ત્યાં ભોડવા જતા હોય છે, બધા યુવકો દર્શન કરવા માટે આવે છે, એ વખતે બાપાની નજર આ યુવક ઉપર પહોંચે છે. બાપા કંઈ બોલતા નથી, નજીક બોલાવે છે, ખાલી ખભા પર હાથ મૂકે છે પેલા. અને એ જ વખતે પેલા યુવકનું હૃદય પીગળી ગયું. સામે જોઈ નથી શકતો, કંઈ વાત નથી હજી, બાપાની સામે આંખમાં આંખ પેલા જોઈ શકતો નથી. અને બાપા કહે છે કે કેમ છે, નામથી બોલાવે છે, શું છે, શું ચાલે છે. અને ત્યાં ને ત્યાં જ એ ધ્રુસકીને ધ્રુસકી રડી પડે છે. બીજી કંઈ કહેવાની જરૂર નથી, સ્વામીને ખબર હતી, આને ખબર પડી ગઈ. સ્વામી કહે કે તે વાત કેમ ના કરી, કે તારે મને તો કેવું છે. પેલો કે સ્વામી હું શું તમને કહું, કે મેં એવું કર્યું છે ને, કોઈ કરતાં કોઈ મને માફ નહીં કરી શકે, તમને પણ હું કેવા મોઢે વાત કરું. સ્વામી કહે છે ભલા માણસ, કે મને તો વાત કરાય કે નહીં, અમે તો ભૂલ સામે જોતા જ નથી, અમે જોવા અમે તો જમા ખાતું જ રાખ્યું છે, અમે તો ઉધાર અમારામાં ઉધાર ખાતું છે જ નહીં. સ્વામી બાપા જ્યારે આવું બોલે છે, મોઢું સહેજ ઊંચું કરે છે, આંખમાં આંખ પરોવીને વાત કરે છે, અને અંતરમાં એવી નવી ચેતના જગાડે છે, આંખોમાં આંખો પરોવીને સ્વામીશ્રી યૌવનમાં આ નવ પવિત્રતા પાવનતા એ પરોવી સ્વામી બાપાએ એને અંતર ચોખ્ખું કર્યું. સ્વામી પછી બહુ ઉપદેશની પણ વાત કરે છે કે તું તો ભલા માણસ, જૂનો સત્સંગી, તારા બાપ દાદા માનસામાં પણ કેટલો સત્સંગ કરેલો, અને તું અહીંયા આવે છે, તું આવો સક્રિય છે, કે તું આવું કરે તો પછી અમારી નીચે જોડ ના થાય. સ્વામી બાપા એને પ્રેમથી બધું સમજાયું. અને પછી પેલો યુવાન તો એના અંતરમાં તો ઘણું બધું બળ આવી ગયું. પણ પછી જ્યારે ઘરે જાય છે, પછી એ છોકરો એ યુવાન ફરી સ્વામી બાપાને પત્ર લખે છે. અને એ જે પોતે લખે છે કે મને એવું હતું કે હું ક્યારે અમારા પાપમાંથી પાછો નહીં વળી શકું, મને કોણ માફ કરે, આપે મને માફ કર્યો, મારી પત્ની પણ મને સ્વીકારવા માટે તૈયાર થઈ છે, જીવનમાં એક નવો વળાંક આવ્યો છે, હવે મને વિશ્વાસ છે હું ખરાબ નથી. સ્વામી બાપા કેવી હદ, કેટલી હદ સુધી માફ કરી શકે છે કે પોતાને પણ અંતરમાં વિશ્વાસ જાગે કે ના, સ્વામી મને માફ કરી શક્યા છે, માટે મારામાં જે આશા છે, હું કંઈ સુધરી શકું છું. સ્વામી બાપાની આ ક્ષમાની એક વિશેષતા છે, સામેવાળા વ્યક્તિને પણ અંતરમાં વિશ્વાસ જાગે કે હું પાપી નથી. હવે સ્વામી બાપાના પ્રસંગમાં તો એવા અવારનવાર પત્રો દ્વારા કે ફોન દ્વારા પણ પ્રસંગો બનતા હોય છે. બાપાની જ્યારે આવી પત્ર લેખનની સેવા મળતી હોય છે ત્યારે આવા કેટલાય પ્રસંગો જાણવા મળે. એક ભાઈનો પત્ર આવ્યો, પત્રની શરૂઆત જ આવી રીતે, ટુડે ઇઝ માય સિક્સ ડે ઓફ અ 25-year પ્રિઝન સેન્ટન્સ, કે મને 25 વર્ષની જન્મટીપની સજા થઈ છે, એમાં આજે મારો છઠ્ઠો દિવસ છે. પછી કહે છે કે મેં કોઈનું ખૂન કર્યું હતું, એટલા માટે મારે 25 વર્ષની સજા મારે ભોગવી પડી છે. એ ભાઈ પોતે સત્સંગી નહોતા, બાપાને ક્યારેય દર્શન પણ નહોતા કરેલા, પણ એમને કોઈક ધંધા કે કંઈક મિત્ર હશે એ સત્સંગી, એટલે એમના યોગમાં આવેલા, એમને કંઈક પોકેટ કેલેન્ડર આપેલું, એ પોકેટ કેલેન્ડરની પાસે રહી ગયું હતું. અને બાપાની મૂર્તિ એમને ગમી ગઈ, એટલે થયું કે આ કંઈક સારા પુરુષ લાગે, મારું કંઈક કલ્યાણ કરે એમ છે. એટલે આધ્યાત્મિક વડા સ્વામિનારાયણ મંદિર દાદર, એમ કરીને મમ્મી મંદિરે મેં પત્ર લખ્યો કે મેં તમારે ક્યારે દર્શન કર્યા નથી, પણ મારી એક જ ઈચ્છા રહે છે કે મેં જે પાપ કર્યું છે હું આ જન્મમાં જ ભોગવી લો, એટલે કે આ 25 વર્ષ જે સજા થઈ છે એમાંથી હું મુક્તિ નથી માંગતો, પણ હવે એટલું જ હું માગું છું કે આ ને આ જન્મમાં મારા બધા પાપ ધોવાઈ જાય, અને આવતા જન્મમાં મને તમારો યોગ થાય, મારો જન્મ સત્સંગમાં થાય. સ્વામી બાપા સામે પત્ર લખે છે, બાપે કીધું કે એને લખ કે તમારી ભાવના બહુ સારી છે, ભગવાન કૃપા કરશે, આ વખતે બધા પ્રાય તમને પશ્ચાતાપ થયો છે, આ વખતે પ્રાયશ્ચિત્ત પૂરું થઈ જાય, અને આવતા જન્મે તમને મહારાજ સ્વામીનો યોગ થાય. આવા ભયંકર પાપ ક્યારે મળ્યા પણ નથી, આવા ભયંકર પાપ પણ સ્વામીજી માફ કરી શકે છે. એક પ્રસંગ સારંગપુરમાં એવો બન્યો, એક બહેનનો ફોન આવ્યો અમેરિકાથી. એ વખતે બધા જે યુવાનો સાધકો બધા હોય એ ટેલિફોન ઓપરેટરની સેવા કરતા હોય. સ્વામી બાપા સારંગપુરમાં હાજર, સાંજનો સ્વામી બાપા જમી લીધું અને હરિભક્તની મુલાકાતની લાઈન ચાલતું હતી. એ વખતે એક બાઈનો ફોન આવ્યો અમેરિકાથી, પેલા સાધકભાઈ સાથે વાત કરે છે કે હું અમેરિકાથી બોલું છું, આ મારું નામ ઠામ છે, આ શહેરમાં હું રહું છું, કે હમણાં જ મારા દિયરે મારા ઉપર બલાત્કાર કર્યો છે, આનું એકદમ મૂંઝાઈ ગયું છે, મને ખબર નથી પડતી મારે શું કરવું, મારે એકદમ હું મારી જાતને ગંદી ગણું છું, માટે હવે સ્વામી આપણને પૂછું મારે હવે શું કરવું. હું ફોન ચાલુ રાખું છું, તમે અત્યારે સ્વામી પાસે જાઓ, સ્વામીને પૂછીને મને કહો કે શું કરે, નહીં તો અત્યારે એકદમ મારું આમ સાવ મગજ ઠેકાણે રહેવું નથી કંઈ.
પેલો સાધક ગભરાઈ ગયો, વચમાં હું ભટકાઈ ગયો કે સ્વામી આવો ફોન આવો છે, મારે શું કરવું. સ્વામી મુલાકાત ચાલુ હતી, કે તું ફોન મૂકી દે. મેં કે અડધો કલાક પછી ફોન કરી સ્વામી, પણ મુલાકાતમાં જ. કે ના હું ચાલો, કે તમે મૂકી દો પરદેશનો ફોન, અડધો કલાક તો સહેજે થાય. ફોન મૂકી દીધો, પેલા સાધકને લઈ ગયા સ્વામી પાસે. અને ચાલુ મુલાકાતમાં પછી સાધકે વાત કરી કે સ્વામી, કે આવી રીતે ફોન આવ્યો છે, બેન આવું કહે છે, હવે એમને પ્રાયશ્ચિતમાં શું કરવું પૂછાવે છે. સ્વામી એટલું જ કીધું કે એમની ઈચ્છા વિરુદ્ધ થયું છે ને. કે હા, ઈચ્છા તો જરાય નથી. તો કે એમને કહેજો કે મહારાજ સ્વામીને યાદ કરીને એક પ્રસંગ, એક ઉપવાસ કરી નાખે. હવે આ વાત જાણે બની જ નથી, ભૂલી જ જવાનું, કોઈને વાત પણ ના કરવાની, દિયરને પણ ના કહેવી, ધણીને પણ ના કરી, વાત ભૂલી જ જાઓ, આપણે વાતને યાદ કરવી જ નથી. આવી રીતે સ્વામી બાપાએ પરાયશ્ચિત આપીને પણ પેલા બેનનું અંતર ચોખ્ખું કર્યું. આવી રીતે સ્વામીશ્રી કેટલાય પ્રસંગોમાં, નાના મોટા પ્રસંગોમાં, અમુક તો કેટલી હદ સુધીના પ્રસંગો હોય, છોકરીના બધા પ્રશ્નો આવે સ્વામી બાપા પર, અમુક તો બાપા પર કેટલો વિશ્વાસ હશે. જુવાન જુવાન છોકરીઓ, જુવાન જુવાન છોકરાઓ બાપાને પ્રશ્ન લખે, જે કદાચ પોતાના માતા પિતામાં ના લખતા હોય, એ લોકો છેલ્લે લખે પત્રમાં કે સ્વામી બાપા આ પત્ર છે ને તમે મારા ઘરે ના મોકલતા, મારી બહેનપણી છે એના સરનામે તમે મોકલજો, કારણ કે મારા મમ્મી પપ્પાને ખબર પડશે, તિલકચાંદવાળો તમારો કવર આવશે કે બાપાને આ વાત કરી નાખી. અમુક તો આમ મુસલમાન છોકરા થકી ગર્ભ ધારણ થયું હોય એવા બધા પ્રસંગો, કેટલાય પ્રસંગો આવ્યા હોય. એક છોકરીને એવો પ્રસંગ આવ્યો હતો, લંડનની છોકરી હતી, અને બાપાને પત્ર લખ્યો કે સ્વામી આવું મારે પ્રસંગ બન્યો છે, મારે ગર્ભપાત થયો છે. ગર્ભપાત એને કરાવ્યો પછી, કારણ કે છોકરો તો છૂટી ગયો, કે મને મંતરમાં જે દંખ્યા જ કરે છે કે તો પાપ કર્યું અને આવી હત્યા થઈ, કરું મારે શું કરવું હવે, આમાંથી પાપમાંથી કેવી રીતે છુટકારો મારે મેળવો. સ્વામી બાપા સ્વામી બેઠા હતા બાજુમાં, ડીસી સ્વામી, સ્વામી બધું સમજ્યા પત્રમાં. પછી પૂછે કે આને શું આપણે આપશું, કેટલા ઉપવાસ આપશું તમે કહો. સ્વામી કે ઉપવાસ કરી શકશે, સ્વામી આપ દયા કરો એને, કે અંતરમાં તો પશ્ચાતાપ થયો છે અને પછી વાતને ભૂલી જાઉં, યાદ જ ના કરવી. બાપાની આવી એક ઉદાર ભાવના હોય છે, આપણે બધા જ કદાચ આપણું પાપ સતાવતું હોય પણ સ્વામીશ્રીને જરાય ડમતું નથી, એ તરત માફ કરી શકે છે. હવે આનાથી પણ એક આગળની વાત, કદાચ આ તો આપણે સમજ્યા, આ તો બીજાનું પાપ છે ને, કદાચ એવું પાપ કરે કે સ્વામી બાપાને ડાયરેક્ટ અડે, સ્વામી બાપાનો જ ધ્રોહ કરે એવું પાપ હોય તો પણ સ્વામી માફ કરી શકે છે. ઝાંસીનો એક પ્રસંગ છે, અને એ વખતે એક ભાઈ સ્વામી બાપાને મુલાકાત લેવા માટે સારંગપુર આવે છે. બાપા પાસે આવે છે અને કંઈક બોલ્યા વગર જ, બોલી શકે પહેલાં ધ્રુસ્કન ધ્રુસ્કે રડવા માંડે છે, અને બોલવા જ માંડે છે કે સ્વામી તમે માફ નહીં કરી શકો. સ્વામી ત્યાં પહેલાં એને એકદમ પ્રેમથી એને રડવા દે છે, એનું હૈયું થોડુંક હળવું થાય, એની જે ભોલોપાત છે અંદરનો એ થોડુંક બહાર નીકળે. પછી એને શાંતિથી બાપા આમ હાથ પ્રસરાવતા પ્રસરાવતા એને પૂછે કે શું થયું ભાઈ, વાત તો કરો. કે સ્વામી તમે માફ નહીં કરી શકો, આ દુનિયા મને કોઈ માફ નહીં કરી શકે, સીધું જ. બાપાએ પ્રેમથી એને બોલવા દીધું પહેલાં, પણ કે વાત શું, તું વાત તો કર. કે સ્વામી તમારો મેં બહુ ધ્રોહ કર્યો છે, કે તમારું નામ પડે અને મારા અંત મારો પિત્તો જાય, કોઈ મને જયસરણ કરે તો હું ગાળ દઉં, સામે જયસરણના બદલામાં હું ગાળ દઉં, અને તમારી મૂર્તિમાં દેખાય ને બસ એના ઉપર થૂકું. એ કે સ્વામી તમારી મૂર્તિ ઉપર મેં પેશાબ કર્યો છે, આટલી હદ સુધી મેં તમારો ધ્રોહ કર્યો છે, તમે મને કોણ માફ કરી શકે. પણ કે સ્વામી 85મી સાલમાં જે મોટો ઉત્સવ થયો અમદાવાદમાં, એમાં તમારા નગરમાં મેં એક સ્ટોલ રાખેલો, અને મેં સ્ટોલ રાખ્યો અને એ જ આખું પવિત્ર દિવ્ય વાતાવરણ, એની અસર તો થાય જ. મેં લાખો હરિભક્તો જયા, હજારો સ્વયંસેવકો જયા, કેવા ખંતથી કેવા નિષ્ઠાથી લોકો સેવા કરે છે, અને ધીમે ધીમે મારા અંતરમાં એ પરિવર્તન આવવા લાગ્યું. મેં જોયું કે આ પુરુષ ખોટા નથી, એ સાચા છે, અને બહુ જ અજ્ઞાનતામાં મેં આ ધ્રોહ હું કરી બેઠો છું. મારું અંતર ત્યારથી દંખે છે, મને એટલો બધો પશ્ચાતાપ થાય છે, એટલું બધું અંતરમાં સંતાપ થાય છે, હવે મને ક્યાં બધી સુટતું નથી, આપ મને આમાંથી માફ કરી શકો તો છો, બાકી આ દુનિયા મને કોઈ માફ નહીં કરી શકે. આ સત્પુરુષની ધ્રોહની વાત છે. એની કેટલી ભયંકર સજા મારે જે લખી છે વચનામૃતમાં, વર્તાનું 14મું વચનામૃત છે, એ બહુ વિશિષ્ટ પ્રકારનું વચનામૃત છે, કારણ કે એમાં મહારાજ સત્પુરુષને જ પ્રાધાન્ય આપે છે. સત્પુરુષની આશ્રયની વાત વર્તાના 14મા વચનામૃતમાં વાત કરે છે, બાકી બધે જ ભગવાનના આશ્રયની વાત કરે છે. વર્તાના 14મા સત્પુરુષનો આશ્રય અને સત્પુરુષના ધ્રોહની વાત કરે છે. એમાં મહારાજ એવું લખ્યું કે પંચ મહાપાપ કરનારો હોય એથી પણ વધુ પાપી આ સત્પુરુષનો ધ્રોહનો કરનારો છે, કારણ કે કદાચ પાંચ મહાપાપ કરશે
એ તો સત્પુરુષની કૃપાથી આશીર્વાદથી કદાચ એમાંથી છુટકારો થાય, અન્ય ક્ષેત્રકૃતમ પાપમ, પણ કદાચ સત્પુરુષ કોઈ દ્રોહ કરે એમાંથી તો કોઈ કાળે છુટકારો નથી. મહારાજ કહે છે કે ગમે તેવો ધર્મવાન દેખાતો હોય છતાં પણ એ મહાપાપી છે. મહારાજે અંતેના 12મા વચનમાં કીધું તો એ કે જડ સંજ્ઞાને પામી જાય છે, જીવનો નાશ થઈ જાય છે, જીવ નકારો થઈ જાય છે, કોઈ દિવસ એ કલ્યાણ માર્ગે આવી શકતો નથી, કલ્યાણ ઉપાયને સૂટતો નથી, એનો જીવ નાશ પામી જાય છે. કેટલી ભયંકર સજા થઈ આવી અને સજા લાગુ પડે. અને સાંઈ બાપા શું કહે છે? સ્વામી કહે છે કે એમાં શું, પશ્ચાતાપ થયો એ જ પ્રાયશ્ચિત, પશ્ચાતાપ એ જ પ્રાયશ્ચિત. સ્વામી ત્યાં વર્તમાન ધરાવે છે અને કહે છે કે જાઓ સત્સંગમાં આવતા રહેજો. સાંઈ બાપા પોતાના ઉપર આટલો, હવે આપણે કદાચ કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા પણ ખબર પડી કે આ મારા વિશે આવું બોલ્યો હશે, જીવનભર આંટી રહે, પણ સાંઈ બાપા કેટલા ઉદાર. આ તો ધ્રોણની વાત થઈ, મારી નાખવા સુધીના પ્રયત્નો થયા સ્વામી બાપાને. બહુ જ જૂના પ્રસંગો જે આપણે જાણીએ છીએ, કેવળ વિઘ્ન સંતોષી જે હોય, કેવળ દ્વેષ ભાવથી સ્વામી બાપાનો કાસે કાઢી નાખવા માટે તૈયાર થયા હતા. આખી કમિટી જાણી હતી, એમાંના એક વ્યક્તિ પોતે સંસ્થામાં સમર્પિત થયેલા, પણ આ જે બાપાને ઝેર આપવાની જે કમિટી આખી હતી, ટીમ હતી એ લોકોની, એમાંનો એક સભ્ય સંસ્થામાં વર્ષોથી પોતે સેવા કરતો હતો, પણ કોઈક એવા આ વિમુખના શબ્દોથી અને એવા ખોટા અજ્ઞાનમાં આવીને બાપાને ઝેર આપવામાં આનો એક ભાગ હતો. પણ સ્વામીને રાખ્યો, 40 વર્ષ સુધી એને સંસ્થામાં નભાવ્યો. છેવટે એવો એક પ્રસંગ બને છે, નારાયણ મુનિ સ્વામી આ પ્રસંગ કહે છે કે એ ભાઈ છે ને, આપણે સારંગપુરમાં જે હનુમાન ગણપતિની ડેરી છે એ નીચે એક નાની કેબિન જેવું છે, એ ત્યાં ભાઈ રહેતા હતા. પણ એવો વિચિત્ર સ્વભાવ ને, ગાળો દે, લાકડી રાખે, અને જે પણ કોઈ હરિભક્ત દર્શન માટે આવે ને આમ એને હેરાન કરે. એટલે બધા સંતોને થયું કે આ માણસ કોઈ હરિભક્તને સુખ નહીં દેવા દે, આપણે એને જુદી રૂમ આપી દે. એટલે એને વાત કરી કે તમારે અહીંયા નથી રહેવાનું, તમને જુદી રૂમ આપીએ છીએ, તમને ખાવાનું પણ પહોંચાડશું. પેલો કે ના, મારે જવું ને, મારે અહીં જ રહેવું છે. એવો વિચિત્ર એને હટ પકડી. કોઠારી સ્વામી, ભક્ત સ્વામી પણ બહુ મનાવ્યો, પણ માને જ નહીં કે તમને જુદી રૂમ આપશું, તમને પોતાની લોકર, તમે લોકર આપશું, તમને ખાનું આપશું, લોકવાળી રૂમ તમને આપશું. કે ના, મારે અહીં જ રહેવું છે. બહુ પ્રયત્ન કરો, બહુ પ્રયત્ન કરે સમજાવવાની, એક ભાઈ ખસે જ નહીં. પછી એક દિવસ સવારે નારાયણ મુનિ સ્વામી એમને સમજાવવા માટે જાય છે. એ વખતે નારાયણ મુનિ સ્વામી આગળ પેલા ભાઈ રડી પડે છે અને બહુ જૂનો પ્રસંગ યાદ કરાવે છે કે સ્વામી, કે જ્યારે મારું તૂત આ પકડાયું કે પ્રમુખ સ્વામી મહારાજને ઝેર આપનારામાં આ એક હતો, એ વખતે મને થયું કે હું સંસ્થામાં રહી નહીં રહી શકું. ત્યારે જ મેં પ્રમુખ સ્વામીની વિનંતી કરેલી કે મને થોડાક પૈસા આપી દો, હું હરિદ્વાર જઈને કોઈક આશ્રમમાં, બાવાના આશ્રમમાં રહી જઈશ, મારે અહીંયા નથી રહેવું. કારણ કે મને નહીં જીવા દે બધા, પ્રમુખ સ્વામી મારીને મારી નાખવાના પ્રયત્ન કર્યા હોય આપના અંતરમાં કેવું થાય છે અત્યારે, તે કે મને નહીં હક લેવા દે અહીંયા, મને કોઈ રીતે આ સુખેથી નહીં જીવા દે, માટે હું જતો રહ્યો નથી. સાંઈ બાપા એક જ વાત મને કરી હતી ત્યારે કે હું બેઠો છું ને, તને કોઈ કહે તો કંઈક કરે તો મને કહેજે કે હું તને માફ કરી શકું છું, બીજા કિનારે તને કોણ છે. કે બાપાએ પછી એમને માફ કર્યા રાખ્યા કે મને રહેવા દો. છેવટે પછી અંતાવાસમાં બહુ બીમાર પડ્યા, પછી એને ના છૂટકે રૂમમાં આવવું પડ્યું. સંતોષ સેવા કરતા હતા 40 વર્ષ સુધી. જે બાપાને ઝેર આપે છે સ્વામી બાપાને અન્ન આપે છે, એને પાણી આપે છે, અને આશરો આપે છે. આ કેટલી મોટી વાત કહેવાય, કેટલું ઉદાર, કેટલું ઉદાર દેવ સ્વામી શું હશે. આ તો બહુ જગરું છે. કદાચ આપણે કદાચ માફ કરી શકીએ, પણ નભાવો. આ જીવન અંતિમ સંસ્કાર પણ સંતોએ કર્યા પછી ને, છેલ્લા સંસ્કાર પણ મંદિરના પ્રાંગણમાં જ કર્યા, અને સામેવાળી વ્યક્તિને પણ પછી અંતર કબૂલ લે કે સ્વામી બાપાએ મને માફ કર્યો છે. તમે કદાચ એ જે આમ માફ કરો પણ જમાડોની વાત આવે તો ભાવ ફેર તો રહે જ, દાઢમાં ડંખ રહી જ જાય. પણ સ્વામી બાપાએ એવા ઉદાર, અંતરમાં જરાય ભાવ ફેર નહીં, સામેવાળાનું અંતર કબૂલે કે ના, કે સ્વામી બાપાએ મને દિલથી માફ કરી શક્યા છે. આ તો બહુ જ મોટી વાત છે. બીજો એક પ્રસંગ છે, લંડનનો 97મો પ્રસંગ છે. સ્વામી બાપા ત્યાં લંડનમાં હતા, એમાં એક મુલાકાતમાં એક યુવક આવે છે, બહુ જ આમ 20-25 વર્ષની ઉંમર હશે કદાચ. લાઇનમાં આવે છે અને આમ એનું મોઢું પણ એવું હતું ને, આમ ચક્કર વક્કર લાગે, આંખ બધી થાય ને, આમ હાવ વેશ કેશ પણ એવા હતા. સમજાને ખબર કે આ કંઈક જુદો કેસ લાગે છે. બાપા પાસે આવે છે અને તરત હાથ ધરે છે આમ જ. બાપાને કે જો આ હાથ, કે જોઈ લો આ હાથ મારા, કે આ હાથથી મેં મારા પત્નીનું ખૂન કર્યું છે. અને ત્યાં ને ત્યાં જ રડી પડે છે. આજુબાજુ કેટલા બધા હરિભક્તો હતા, પણ પછી બધા સંતો હરિભક્તને દૂર કર્યા. બાપા છે એકાંતમાં મળે છે, ત્યાં ધ્રુસકે ધ્રુસકે રડે છે. બાપાને કહે છે કે બાપા
આજ હાથથી મારા પત્નીનું ખૂન કર્યું છે, મારે જેલની પણ સજા થઈ હતી, 2 વર્ષની મેં જેલ ભોગવી, પણ મારો વકીલ એટલો સારો હતો કે મને ગાંડો ઠરાવીને મને એ 2 વર્ષ મને છૂટો કરી દીધો. મને જેલમાંથી હું છૂટો થઈ ગયો છું, પણ હું મારી પોતાની કેદમાંથી હું છૂટો નથી થઈ શકતો. આજે મેં જે પાપ કર્યું છે મને રાત દિવસ મને સતાવે કરે છે, કે મારા સસર તો મને કદાચ માફ ના જ કરે, સમજાય એવું છે, પણ કે મારા માતા પિતા મારા સગાવાળો કોઈ મને સ્વીકારતો નથી, બધા જ મને કહે છે કે તો ખૂની છે, તો ખૂની છે, તો ખૂની છે. હું મારી જાતને સ્વીકારી શકતો નથી. આ મારું પાપનું પ્રાયશ્ચિત કરવા માટે મેં અનેક વાર ત્યાં રેલવેના પટ્ટાગર ગયો છું આપઘાત કરવા માટે, પણ ભગવાનનું કરું હું કે બચી જ જાઉં છું. હું સામે જઈને રસ્તામાં પેલા કાળિયાઓ આવે એને ઉશ્કેરું કે એ લોકોના હાથે હું માર ખાઉં, કેટલી વાર મારું મોઢું તોડી નાખ્યું છે, મારું નાક તોડી નાખ્યું છે, મને કેટલો લોહી લુવાણ કર્યો છે, કેટલી વાર હું મારી જાતને મારું છું, કે મને એવું લાગે છે કે આ દુનિયામાંથી મને કોઈ માફ નહીં કરી શકે. આ પાપ રાત દિવસ હું લઈને ફરું છું, મારે કરવું શું? તમે મને વાત, મને કંઈક આમાંથી ઉગારો આપો, આરો આપો. સાહેબ આપણને એકદમ એને શાંતિથી મળે છે, એને સાંત્વન આપે છે. એ ભાઈ એવું બોલે છે કે દુનિયા મને માફ ક્યારે કરશે? આ આપણને છેલ્લું વાક્ય હતું. સાહેબ આપણને હાથ એકદમ પ્રેમથી કોમર સ્પર્શ કરીને વાત કરે છે કે દુનિયા છે જ એવી, કોઈ દિવસ કોઈને માફ નહીં કરી શકે, પણ ભગવાન એ સંત ઉદાર છે, તેને પશ્ચાતાપ થયો, તેને પશ્ચાતાપ થાય છે એટલે જ બહુ થઈ ગયું. ભાગ્યમાં તારા ભાગ્યમાં 2 જ વર્ષની જેલ હશે એટલે એને તું પ્રાયશ્ચિત માની લેજે. હવે તું તારી જાતને પણ માફ કરતો થઈ જા, સત્સંગમાં આવતો રહેજે. બાપે કેવું અંતરનું હળવું કરી નાખ્યું કે તને તારા ભાગ્યમાં 2 વર્ષની જેલ હતી, ચાલો તું માફ થઈ ગયો, હવે દુનિયા તો દુનિયાની અપેક્ષા નહીં રાખતો, દુનિયા મને માફ કરે ઈચ્છે જ એવી, તારો દોષ નહીં તો પણ એ તારા માથે કલંક લગાડશે, પણ ભગવાન એ સંત એ ઉદાર છે, એ તને માફ કરી શકે છે. આવી રીતે સ્વામી બાપાએ અનેક ભૂલો માફ કરી છે, ગંભીર ભૂલો માફ કરી છે, વારંવાર ભૂલ થતી હોય તો પણ માફ કરી શકે છે. 1-2 વાર કદાચ સમજ્યા, વારંવાર ભયંકર ભૂલ થતી હોય પછી માણસ તો કંટાળી જાય ને કે હવે આ છે જ, આવો જાઓ ને, આને હવે કેટલી વાર કેવું. સ્વામી બાપાને એવું નથી, વારંવાર ભૂલ થતી હોય તો પણ સ્વામીશ્રી માફ કરી શકે છે. એક બીજા એક આપણે સત્સંગી હતા, એ પણ સંસ્થામાં પોતે સમર્પિત થયા હતા, સ્વામીશ્રીની આજ્ઞાથી પોતે કલકત્તામાં પોતે કાર્ય કરતા હતા. હવે એ ભાઈના જીવનમાં એવો પ્રસંગ આવી ગયો એક કે 2 મોટા વર્તમાનમાં એને મોટો ફેર પડ્યો, નિષ્કામી વર્તમાનમાં અને નિર્લોભી વર્તમાનમાં. એટલે પછી એમને તો એવો પ્રસંગ બન્યો, એવો વારો આવ્યો કે એમને સંસ્થા છોડીને જવું પડ્યું. જાતે ગયા તો કંઈ કાઢી નહોતા મૂક્યા, પણ સંસ્થામાંથી પૈસા ચોરીને પોતે જતા રહ્યા. એક તો મોટી ભૂલ તો થઈ જ હતી, પણ એ સિવાય પૈસા ચોરીને પોતે સત્સંગમાંથી જતા રહ્યા, ભાગી ગયા. પછી પશ્ચાતાપ તો ચાલુ જ હતો, બાપાને પત્ર પણ લખ્યો કે હું કમાઈને તમને પાછા પૈસા આપી દઈશ, પણ એ સત્સંગમાં બાપાની સમક્ષ આવે નહીં ક્યારેય. 6-8 મહિના વીતી ગયા, બાપા અમદાવાદમાં હતા અને એ વખતે જૂનો ઉતારો, સ્વામી બાપા જૂના પેલા સભા મંડપમાંથી ઉતારા તરફ જઈ રહ્યા હતા, 2 બાજુ કોર્ડનમાં હરિભક્તોની ભીડ ભરાઈ હતી અને બરાબર વચ્ચોવચ્ચ આ ભાઈ હતા, દર્શન કરતા હતા, નજીક આવી ના શકે કારણ કે હજી અંતરમાં પેલું જે પશ્ચાતાપ હોય ને એ નજીક ના આવી શક્યા. બાપાને દૂરથી એને પકડી પાડે છે, નજીક બોલાવે છે, અને જે પ્રેમથી બાપા વાત કરે છે, બીજું કોઈ આગળ પાછળ રેફરન્સ નહીં, બધા અંતર તો એ લોકો મળી જ ગયા હતા, વાત તો થઈ જ ગઈ હતી બધી અંતરથી. બાપા સીધી જ વાત કરે છે કે આ તે શું ભૂલ કરીશ, કે આવી અનંત આવા અનંત ગુનાઓ માફ કરી શકો એમ છું, માટે સત્સંગમાં આવતો રહેજે, શુદ્ધ ભાવે સત્સંગ કરજે, કપડ રાખતો નહીં, જરાય ચિંતા કરતો નહીં. બાપા કે આવી તો શું, આવી તો અનંત ગુનાઓ માફ કરી શકો એમ છું. સાંઈ બાપાની આવી ઉદાર ભાવના છે, વારંવાર માફ કરી શકે છે, ભયંકર ભૂલો માફ કરી શકે છે, આ માત્ર હૃદય છે. એક નાની વાર્તા સાંભળેલી, એક કવિ પોતાનો એક સ્વાનુભવ લખે છે કે એકવાર પોતે ટ્રેનમાં જતા હતા અને ડબ્બો આખો ખાલી, એવામાં એક સાવ લગરબગર માણસ યુવાન, 27-28 વર્ષની ઉંમર, દાઢી વધી ગઈ હતી, વાળ પણ સાવ એવા રફ થઈ ગયા હતા, કપડાં પણ સાવ મેલા ગયેલા, ગંદા, તો એ ટ્રેનના ડબ્બામાં દાખલ થાય છે અને આમ થોડુંક આગુ પાછું જોઈ છે અને કે હું જ્યાં બારી આગળ બેઠો તો ત્યાં ઊભો રહી જાય મારી સામે અને કહે છે કે વડીલ મને અહીંયા બેસવા દો ને. મન થયું કે આ કેવો છે, આખો ડબ્બો ખાલી છે અને અહીંયા જઈને બેસવાનું મન થાય છે. પેલો કહે છે કે આખો ડબ્બો ખાઈને ગમે ત્યાં બેસો, બીજી પણ ઘણી બધી બારી આગળની સીટ છે ત્યાં બેસો. પેલો કહે છે કે નહીં સાહેબ, મારે અહીંયા જ બેસવું પડશે. પણ કેમ અહીંયા જ બેસવું પડશે?
પછી પેલા યુવાને પોતાની કહાની કીધી આખી, કે વાત એમ છે કે આજે હું 10 વર્ષની જેલની સજામાંથી મુક્ત થાઉ છું. એ 10 વર્ષ દરમિયાન એક પણ વાર મારા માતા પિતા મને મળવા આવ્યા નથી, એક પણ કાગળ નથી લખ્યો, એક પણ ચિઠ્ઠી નથી લખી. પણ હું જ્યારે અહીંયા મને ખબર પડી કે મારી સજા પૂરી થાય છે, એના મહિના એક પહેલાં મેં એક પત્ર લખ્યો ઘરે, માતા પિતાને લખ્યો પત્ર. એમાં મેં જણાવ્યું કે તમે એકવાર મને મળવા નથી આવ્યા, હું સમજી શકું એમ છું. તમે તો કદાચ ગામડામાં રહેતા હો, આ તો શહેરમાં મોટું જેલમાં મારે જવાનું થયું, દૂર પડે, અને સ્વાભાવિક છે તમને મારી રીતે ગામમાં પણ ઘણું નીચું જોવાનું થયું છે. મારી તમને ઘણું દુઃખ મેં તમને લાગ્યું હશે, ઘણું મેં તમારા હૃદયને મેં ઠેસ પણ પહોંચાડી છે, એટલે તમે કદાચ મને મળવા ના હો એ સમજી શકું છું. તમે તો અભણ છો, લખતા પણ આવડતું નથી, ખેતીવાડી કરો છો, એટલે કે તમે પત્ર પણ ના લખો કે લખાવડાવો એ પણ હું સમજું છું. પણ હવે હું આમાંથી હું છૂટવાનો છું. મારે હવે એટલું જ જાણવું છે કે મારે ઘરે આવવું કે નહીં. પણ હવે હું કદાચ ઘરે આવું અને તમે મને મારો અસ્વીકાર કરો તો એ મારથી નહીં સહન થાય. અને હું કદાચ આવું અને તમે મારું પાછું મોઢું જોવો, તમને પણ પછી બધી જે જૂની જે લાગણીઓ પાછી ઉભરી આવે એ તમને પણ તમારાથી સહન ના થાય, મારાથી પણ સહન ના થાય. એના માટે આપણે એક કામ કરીએ કે હું જે ટ્રેનમાં બેસવાનો છું ઘરે આવતા માટે, એ ટ્રેન છે ને આપણે ખેતરમાંથી જ પસાર થાય છે. અને આપણા ખેતરમાં એક એપલ ટ્રી છે, એક સફરજનનું વૃક્ષ છે, એ બરાબર રેલવે ટ્રેકને અડીને જ આવે છે. માટે હું શું કરીશ, હું ટ્રેનમાં એવી જગ્યાએ બેસીશ કે સફરનું ઝાડ મને બરાબર દેખાય. તમારે જો મારો સ્વીકાર કરવો હોય તો એ સફરજનના ઝાડ ઉપર ખાલી એક તમે સફેદ ધજા લટકાવજો, એટલે સમજી જઈશ કે તમે માફ કરો છો, હું ઘરે આવીશ. અને જો સફેદ ધ્વજા નહીં હોય તો સમજી લઈશ, તમારે કે દુઃખ કરવાની પણ જરૂર નથી. ટ્રેન મને જ્યાં લઈ જાય, મારું કિસ્મત મને જ્યાં લઈ જાય ત્યાં પહોંચીશ, મારી રીતે જીવન કાઢી નાખીશ. મારી આ છેલ્લી વિનંતી છે. આવો પત્ર પેલો યુવાન કહે છે, મારા માતા પિતાને ઘરે મોકલો, આજે હું ઘરે જઈ રહ્યો છું. આ સીટ એવી છે કે ત્યાંથી જ મને બારીમાંથી મારો ઘરનો જે ખેતર છે એમાં જે એપલ ટ્રી છે મને દેખાશે. મને મહેરબાની કરીને બેસવા દો. પેલો કવિ હૃદય ઊભો થઈ જાય છે ત્યાં બેસાડે છે. જેમ જેમ ખેતર નજીક આવતું જાય છે, પેલું ભાઈનું મન એકદમ વિવર થઈ જાય છે. હૃદય આમ આમ ઊંચું નીચું થાય છે, હમણાં ખેતર આવશે, પેલું ધજા હશે કે નહીં, હોય કે નહીં, હશે કે નહીં, હોશે કે નહીં, એમ કરતાં કરતાં એને એટલો બધો આમ ચક્કર વક્કર થાય છે ને કંઈ મનમાં સૂટતું નથી. પછી અચાનક ઊભો થઈ જાય છે અને પેલા કવિને પકડીને જે ત્યાં બેસાડી દે છે કે બસ તમે હવે અહીંયા બેસો. એટલે કે મને ઊભો કરીને તે મને તું બેસો તો, અને મને પાછું બેસાડી દે કે જો મારું મન એકદમ આમ ચકડોળે ભમી ગયું છે, મને કંઈ દેખ સૂટતું નથી, મારું મન એટલું અત્યારે અસ્થિર છે, કદાચ હું વૃક્ષ પેલું જોઉં અને ધજા ના હોય ને મારા મનમાં મેં કપડી લીધી હોય તો, અને કદાચ હોય છતાં મને મારા ચિત્ત ભ્રમને લીધે મને ના દેખાય તો, મને હું કંઈક સ્થિર નથી, મને તું બેસ, તું જ રાહ જો અને તું જોઈ કે ત્યાં ધજા છે કે નહીં. પેલો તો એકદમ બાજુમાં બેસી ગયો, આંખ મીચીને આમ પ્રાર્થના કરતા રહ્યો. પછી બાજુમાં પેલો કવિ ઊભો થાય છે અને આ ભાઈને ભેટી પડે છે, એને આંખમાં આંસુ. પેલો કહે છે કે તું કેમ રડે છે, તું તો સ્થિર રહે, તો તને ખબર નહીં પડે તો પછી મારું કરવું શું, તું તારી આંખમાં આંસુ હશે અને દેખાશે ને એ કરું પછી આમ સાવ બધું કંઈક ગડબડ ગોટાળા થઈ જશે, કે પછી તું આવી રીતે રડી પડીશ તો જ્યારે ખેતર આવશે તને દેખાશે ને એ વૃક્ષ. પેલો કવિ કહે છે કે તારું ખેતર આવી ગયું અને તારું વૃક્ષ પણ મેં જોઈ લીધું. મને કે ધજા હતી કે નહીં એક? પેલો કવિ કહે છે કે એક નહીં, ડાળખીએ ડાળખીએ સફેદ ધજા હતી. પેલો એનો હાથ પકડીને કહે છે કે હાલો આપણે ઘરે જઈએ. માતા પિતા કેવા હોય છે, ગમે તેટલો અપરાધ કર્યો હોય પણ છોરું કછોરું થાય પણ તું માવતર કહેવાય. બાળક ગમે કદાચ ગમે તેટલી ભૂલ કરે પણ ડાળખીએ ડાળખીએ સફેદ ધજા, એટલે કે આવા તો તારા અનંત પાપ હું માફ કરી શકું છું એ માત્ર હૃદય ભાવના હોય છે. એબ્સોલ્યુટ લવ ઇઝ એન્ડલેસ ફોરગિવિંગ. લોંગફેલો લખ્યું છે કે સાચો પ્રેમ, એવો સઘન પ્રેમ, એ તમને અનંત વાર માફ કરતું જ રહે, કરતું જ રહે, કરતું જ રહે. આ પ્રેમની લક્ષણા છે. સાંઈ બાપા માટે તો કેવા બધા વાતો કરી છે, કેવી બધી કેવા બધી પ્રસંગો બન્યા છે. એક બહુ જૂનો પ્રસંગ છે, સાસીમાના વખતના એક ત્રિભુવન કાકા હતા. આ નામઠામ પ્રકાશમાં પણ આવ્યા છે એટલે આપણે કહેવામાં વાંધો નથી. ત્રિભુવનભાઈ ઠક્કર, મૂળ વિસાવદરના, પછી પાછળની ઉંમરે તો પછી કલકત્તા પોતે રહ્યા હતા. પણ વિસાવદરમાં એકવાર એમના આપણે જે બાલમુકુંદ સ્વામી ખરા જૂનાગઢના, એમના હાથે પોતે વર્તમાન ધરાવેલા, અને યોગીજીમાના જે મોટા ભાઈ કમળસિંહભાઈ એ પણ પોતે વિસાવદર રહેતા હતા, તો એમના યોગે કરીને સાસીમાનો પરિચય થયો હતો.
હવે આવા એ તો પછી ચુસ્ત સત્સંગી થયા ગયા. સાસરી માના જીવનથી વ્યક્તિત્વથી બહુ જ પ્રભાવિત થયા હતા. સાસરી માં જ્યારે જ્યારે નિરૂપણ કરે ત્યારે પોતે વચન વાંચતા સાથે આવા પોતે ચુસ્ત સત્સંગી બન્યા. એકવાર સાસરી મહારાજ, જોગીજી મહારાજ, નિર્ગુણ સ્વામી અને સ્વામી બાપા એ વખતે નવા સવા સાધુ વિસાવદર આવે છે અને એ વખતે આ ત્રિભુવન કાકા સાસરી માને પૂછે છે કે સાસરી માં તમે આવા મોટા મોટા મંદિરો કરો છો પણ તમે ને હું તારે કોણ સાચવશે આ બધું? સાસરી એકદમ ભાવમાં આવી ગયા, ગાદી પછાડી અને કહે છે કે ત્રિભુવનદા, કે આ મહારાજ અને સ્વામીની ગાદી છે, એ ક્યારેય ખાલી નહીં પડે. પછી સાસરી માં જ કહે છે કે જો આ યોગી છે કે આ પછી સુકાન સંભાળશે, બધાને હેતપ્રીતથી હરિભક્તના લાડ કોટપોડા કરશે અને સત્સંગ વધારશે. પછી બાપા અંગુલી નિર્દેશ કરીને સ્વામી પાસે દ્રષ્ટિ કરે છે કે પછી આ નારંદા છે કે એ સત્સંગ સંભાળશે અને દેશ પરદેશ સત્સંગ વધારશે એવું સાસરી મહારાજ ત્રિભુવન કાકાને કહે છે. ત્રિભુવન કાકા તો એકદમ રાજી થઈ જાય છે. પછી તો સાસરી મહારાજ અંતર્ધાન થાય છે અને યોગી બાપા એકદમ જોડાઈ જાય છે. યોગી બાપા બધા હરિભક્તને લાડકોડ પૂરા કરે છે. એકવાર ત્રિભુવન કાકા યોગી બાપાને પૂછે છે કે બાપા તમે એટલું હેત કરો છો ને કે તમારા પછી આવું કોણ હેત કરશે? એ વખતે યોગી બાપાને એ જ વાત કરી કે છે ને પ્રમુખ સ્વામી, એ સત્સંગ વધારશે, તમારે એમાં હેત રાખો. હવે યોગી બાપા ત્રિભુવન કાકાને કહે છે. પછી યોગી બાપા પણ ધામમાં જાય છે પણ એ વખતે એવા સંજોગો સર્જાય છે કે આ ત્રિભુવન કાકાના કાનમાં વિમુખના શબ્દો પડે છે અને એ વખતે એકદમ મૂંઝાઈ ગયા હોય છે પોતે કે યોગી બાપા ગયા એટલે પછી ખલાસ, અમે કંઈ બીજા કોઈ યોગી બાપાની જગ્યા પૂરી જ નહીં શકે એવું એમના મનમાં રહ્યા કરતું હતું. અને પછી આ વિમુખના સોબત થઈ, વિમુખ સાથે આવન જવાન શરૂ થઈ વધારે, એટલે વિમુખની બધી મીઠી મીઠી વાતો હોય એમાં લેવાઈ ગયા. સ્વામી બાપાના ધ્રોહમાં પોતે પડી ગયા, એટલો બધો સખત ધ્રોહ કર્યો પણ પછી તો સત્યમેવ જયતે, સત્ય વાતો બહાર આવે જ. આ ભાઈ પ્રામાણિક હતા, ભાવિક હતા, એટલે થયું કે આ વાત ખોટી છે કે બહુ મોટી ભૂલ મેં હું કરી બેઠો છું. આ વિમુખના પાશમાં આવી ગયો એની માયા જાળમાં, મીઠી મીઠી વાતોમાં, એમની અંત અવસ્થામાં પછી પ્રાર્થના કરે છે કે આમાંથી કંઈ મને છુટકારો થાય તો સારું. હવે એ જ અવસ્થામાં પછી બીમાર પડે છે અને માંદગી એકદમ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. અંત અવસ્થા જેવું થઈ ગયું. કલકત્તામાં રહેતા હતા એ વખતે આપણે બે સત્સંગી યુવકો, પ્રવીણ શેઠ અને વસંતભાઈ શેઠ, એ લોકો બેને થયું કે આ જૂના પર હરિભક્ત કહેવાય. સત્સંગ ત્યાં કલકત્તામાં મૂળ પાયામાં ત્રિભુવન કાકા, એટલે આ બે હરિભક્તોને થયું કે આપણે એમને જઈએ મળીએ છેલ્લી અવસ્થામાં અને બાપાની થોડીક મહેમાનની વાતો કરે, એમની અંતકાળ સુધરી જાય, એમને મળવા જાય છે. એ તો બિચારા પથારી વર્ષ હતા અને બાપાના મહેમાનની વાત કરે છે, એમને જૂની સ્મૃતિ કરાવે છે કે આ જે પ્રસંગે વાત કરી ને સાસરી માં જ વિસાવદર આવ્યા હતા અને યોગી બાપાને બાપાનો મહિમા કીધો હતો, આ ત્રિભુવન કાકાએ જ આ યુવકોને વાત કરી હતી કે બાપા સાસરી માં જ આવો મહિમા કીધો હતો. એ પ્રસંગની ફરી યાદ કરે છે કે ત્રિભુવન કાકા તમે જ વાત કરતા હતા કે યોગી બાપા સાસરી માનું સ્વરૂપ છે, પ્રમુખ સાહેબ મહારાજ યોગી બાપાને સાસરી માં બહેનનું સ્વરૂપ છે. ત્રિભુવન કાકા કે હું બધું જ જાણું છું, કે મેં એટલો બધો ધ્રોહ કર્યો છે બાપાનો કે હવે હું કેમાંથી આમ છુટકારો મેળવી શકું. બીજો કે સ્વામી તો બહુ ઉદાર દિલવારે, તમે ક્ષમા આપશે, તમે પત્ર લખો. એ ભાઈની પત્ર લખવાની પણ પરિસ્થિતિ નહીં, એટલે નાનો નાની સરખી ચિઠ્ઠી બધા ડિક્ટેટ કરે છે કે તમે લખો મારા વતી. લખવામાં એટલું જ એમને લખાવ્યું કે દનવત સહિત જય સ્વામિનારાયણ, કે મારા જે પણ કંઈ અપરાધ હોય એને ભૂલીને મને અંગીકાર કરો, હું તમારો છું. આ ત્રણ લીટીની ચિઠ્ઠી બાપાને મોકલી. બાપાએ વળતો જવાબ લખ્યો. સાંઈ બાપા શું લખે છે? બાપા લખે છે કે ત્રિભુવનદાસ, તમારો પ્રેમ ભાવ ભરેલો પત્ર વાંચીને અમારી આંખમાં જળ જળે આવી ગયા. અમારા મનમાં તમારા પ્રત્યે જરાય ઓછો ભાવ થયો નથી. યોગી બાપાને તમારા ઉપર જેવું

અમે તમે યોગમાં ફરતા દ્વારા આવી ભૂલ થઈ ગઈ. બાપા કે અમે કંઈ યાદ રાખતા જ નથી, કઈ વસ્તુ અમે કંઈ યાદ રાખતા જ નથી, સત્પુરુષ પાસે હંમેશા જમા ખાતું જ હોય છે. આવું બાપાનું એક એક સ્વાભાવિક એમના મનમાં રહે છે કે એમના મનમાં હવે યાદ જ ના હોય તો ટુ ફગીવ એન્ડ ટુ ફગેટ. ફગેટ છે ને બહુ અઘરું છે, કદાચ માફ આપણે કરી શકીએ કોઈને, પણ વાર અત્યારે આપણે યાદ કરાવે કે જો મેં તને માફ કરી દીધો છે એટલે મારે તો યાદ કરવાનું હોય જ નહીં, પણ તું ખાલી મનમાં યાદ રાખજે. અરે તે માફ કરીને યાદ શું કામ કરાવે છે? કદાચ માફ કરી શકાય, ભૂલી પણ જવાય, પણ યાદ જ ના રાખવું? સ્વામી કે અમને કંઈ યાદ આવતું જ નથી, એ નજરમાં નથી આવતો દોષ. આ તો કેટલી આગળની ભૂમિકા છે સાંઈ બાપાને. આવું કંઈક આવા દોષ આપણે દેખાતા જ નથી. હવે આ ક્યારે દોષ નજરમાં ના આવે, કાં તો ક્યારે માફ આપણે કરી શકીએ? કદાચ આપણે જેવા હોય ને, આપણામાં આપણું પોતાનું અંતર આપણે તપાસીએ, આપણે ખ્યાલ છે કે આપણા રોજબરોજના પ્રસંગોમાં કેવું થાય છે, બોલી જવાય, જોવાઈ જવાય, ખવાઈ જવાય, ના કરવાનું થઈ જાય, તો સામેવાળો કંઈક વ્યક્તિ હોય એવું કંઈક ભૂલ કરી બેસે, આપણે કે ચાલો હવે હશે, હવે માણસ છે ને. આ એવું પણ નથી થતું, એવું પણ નથી થઈ શકતું. આપણી ભૂલ આપણે જાણતા હોઈએ છે, છતાં તું કેમ આવું કરી બેસે? હા, સ્વામી આપણે ઘણી વાર વાત કરી છે કે આ તો હોસ્પિટલ છે, કોઈકને પેટ દુખતું હોય, કોઈને પેટ માથું દુખતું હોય, કોઈનો કોઈને ડાયાબિટીસ હોય, કોઈને કોલેસ્ટ્રોલ, કોઈને બ્લડ પ્રેશર હોય, છતાં પણ આપણે મારું પેટ દુખે ને તારું માથું કેમ દુખે છે? બસ હું ક્રોધી, તું લોભ કેમ કરે છે? ના, તારે લોભ થાય ને હું ભલે ક્રોધ કરું? આપણે આપણા જેવા સરખા સરખા સાથે પણ, આમ તો માફીનો પ્રશ્ન નથી, બધા સરખા સરખા જ છે આપણે, છતાં પણ આપણે ઉદાર દિલે કોઈને માફ નથી કરી શકતા. સામે જો સ્વામી તો પરિપૂર્ણ છે, એમનામાં તો લેશ માત્ર કે દોષ નથી, સ્વભાવ નથી, પ્રકૃતિ નથી, છતાં પણ માફ કરી શકે છે. આ તો કેટલી હદની વાત થઈ ગઈ. બોચાસનમાં સર્વમંગલ સ્વામી બાપાને વાત કરે છે. સ્વામીને કહે છે કે સ્વામી, આપ તો એવા સારા અને ઊંચા આદેશો આપો છો, છતાં પણ અમે વર્તી નથી શકતા, ત્યારે આપને ખરખરો નથી રહેતો? સ્વામી આવા પરફેક્ટ છે, આવી આપણી એમની અપેક્ષા અપેક્ષા છે કે આપણે આવા બનાવવા છે, છતાં પણ આપણે સાવ આવા રહ્યા છે, બાપાને એવો ખેદ નથી થતો? બાપા કે ખરખરામાં કે મેર પડે એમ છે, જીવ એ જીવ, ભગવાનને માર્ગે આવ્યા છે, શ્રીજી મહારાજ પણ મોટી ઉદાર દ્રષ્ટિ રાખતા એમ કરતા કરતા ભ્રમરૂપ થઈ જવા છે, જોગમાં આવ્યા છે, એ જ મોટી વાત છે. સાંઈ બાપાને સંબંધો મહિમા છે કે તમે ગમે તેવા હો પણ યોગમાં આવ્યા છો ને સુધરી શકશો. તમે સત્સંગમાં આવો છો, મારા સ્વામીની ઈચ્છા છે તમને ધીમે ધીમે પણ ભ્રમરૂપ કરવા છે. પોતે આવા પરફેક્ટ છે, છતાં પણ આપી પ્રત્યે આપણા પ્રત્યે કેવી એમની ઉદાર ભાવના છે. દિવ્ય સન્નિધિ પર્વ જ્યાં સાંકળીમાં ઉજવાયો 2000 સાલમાં, એ વખતે બહુ સુંદર પ્રશ્ન બાપાને પૂછવામાં આવ્યો. બાપાને કહે છે કે બાપા, આપ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છો, એટલે અમે તો તમારામાં દિવ્ય ભાવ રાખીએ છીએ, તમારા પ્રત્યે અમને દિવ્ય દ્રષ્ટિ છે, પણ અમે તો જીવ છે, અમારા અંતરમાં તો દોષો છે, સ્વભાવ છે, વાસના છે, અમે તમારા પ્રત્યે દિવ્ય ભાવ રાખીએ છીએ, તમને દિવ્યતાની દ્રષ્ટિ તમે જોઈએ છે, પણ તમે જ્યારે અમને જુઓ છો ત્યારે તમે અમારા પ્રત્યે કેવી દ્રષ્ટિથી જોતા હો છો? ત્યારે બાપા બહુ સુંદર વાત કરે છે. બાપા કહે છે કે મોટા પુરુષ દોષ સામે જોતા જ નથી, જીવ સામે જ જુએ છે. દોષ સામે જુએ તો કે મેળ પડે એમ છે. પછી બાબા એલો પ્રસંગ કહે છે કે મહારાજ ત્યાં પીરસવા નીકળ્યા ગુણાધ્યાન સ્વામી સાથે, અને જ્યારે પીરસવા નીકળ્યા તો પેલો કે આ તો પેલો લોભી છે, પથ્થર ઉલાડી દીધું, કે આ તો કામી છે, આ તો પથ્થર ઉલાડી દીધું, આ ક્રોભી છે, આ કપટી છે, આ લંપટ છે, એમ કરતા કરતા એક એક પથ્થર મહારાજ ઉલાડતા ગયા. સ્વામી કહે છે કે મહારાજ, આપણે બે જામાં પૂર્ણ છે, બાકી બધા તો દોષ ભરેલા જ છે. એમ મહારાજ સ્વામી કહે છે કે દોષ સામે જોયે તો કંઈ મેળ પડે એમ છે. માતા બેન કપડાં પહેરતા હોય તો આંખ મીચી દે છે, નજર ફેરવી લે છે, સામું જોતા નથી, એમ સત્પુરુષ અને ભગવાન પણ મોઢું ફેરવી લે છે. પછી કહે છે કે યોગી બાપા ઘડે ઘડા પાણી આપતા, એટલે કે વ્યસન મુક્તિ કરવા માટે, છતાં પણ એવો ને એવો જ ઉત્સાહ, ક્યારેય તિરસ્કાર નહીં. પછી દર્શન આપે છે સાધુને, ડૉક્ટરને એવો થાય કે આ બીમાર કેમ છે, કેમ સાજો નથી? તો દર્દી ક્યારે સાજો થાય? એ આવ્યા છે આપણે સાજા કરવા માટે, એ એમની દયા છે, તો જ પ્રેમ થાય ને. સાહેબ આપણી જો ભાવના જો, જેમ આપણો એ કે હું માતા છું, હું તમારો તિરસ્કાર કે તમે સાફ કોણ કરશે પછી? એટલે સ્વામીશ્રી તો એવી એક ઉદાર આપણા પ્રત્યે એમને દિવ્ય ભાવ છે કે ગમે તેઓ પણ મારા જોગમાં આવ્યો છે, મારા જોગમાં આવ્યો છે તો આપણે સાફ કરવો છે. એમ આવા જે સાચા માતા હોય એ દોષ જરાય પણ જોયા વગર આપણે જેવા છે એવા સ્વીકારે છે અને આપણે માફ કરી શકે છે. રવિનાથ ટાગોરે બહુ સુંદર વાત કરી, અંત અવસ્થામાં પોતે કહે છે કે માય લાસ્ટ સલ્યુટેશન્સ આર ટુ ધોઝ હુ ન્યૂ મી ઇમ્પરફેક્ટ યેટ લવડ મી. રવિન્દ્રનાથ ટાગોર પોતે લખે છે કે મારી છેલ્લી સલામો કોને છે કે જે જાણતા હતા

હું અપૂર્ણ છું, ઘણી બધી ખામીઓ મારામાં છે, છતાં પણ મને ચાહતા હતા, છતાં મને પ્રેમ આપ્યો. એમ સ્વામીશ્રી આપણે બધું જ નકશિકા પર્યંત જાણે છે, જીવનું જાણે છે. આપણે સ્વપ્ન કેવા આવે છે, આપણે વિચારો કેવા આવે છે, આપણે કેવું કરીએ છીએ અંધારામાં એકલામાં, જે પણ આપણે કરતા સ્વામી બાપા બધું જ જાણે છે. એ તો કર્મફળ પ્રદાતા છે, આપણા અંતરાત્મા છે. છતાં પણ આપણે આટલા હેત પ્રીતિ સચમાં રાખી શકે છે, એમની બહુ જ મોટી ઉદારતા છે. દોષ અમારા લેશ ન જોયા, કાંટાળે અંતર પણ મોયા. આપણા દેશ સામે દોષ સામે લેશ માત્ર પણ જોયો જ નથી સ્વામી શ્રી. આ માતૃ હૃદય છે કે આપણા બધા જ દોષ માફ કરી શકે છે. માફ તો હજી કદાચ કરાય, પણ આમાં જે લખ્યું ને, દોષ અમારા લેશ ન જોયા, કાંટાળે અંતર પણ મોયા, એટલે કે કદાચ કોઈ માફ તો કરી શકે, ભૂલ થઈ ગઈ માફ કરો ચાલો જાઓ, પણ એ ભૂલ સુધારવાની સામર્થ્ય કેટલામાં, એ દોષ ટાળવાની સામર્થ્ય કેટલામાં. સ્વામી બાપા ખાલી માફ નથી કરતા, સ્વામી બાપા સાફ પણ કરે છે. બોલો, બાળક હોય એના એના જ પેશાબમાં એના જ વિસ્તારમાં પોતે છપછપે, એને તો મજા આવે, પણ માતા ચલાવી લે, એને ઉપાડી લે છે, એને ઉપાડીને સદ્ધે જ પેલું પાછળનું ખેંચી અને રિવર્સ ગિયરમાં સીધો નળ નીચે, અને તરત એને સાફ કરે છે કે બેટા તું ગંદો છે, પણ મને ગંદો આવું ગમતું નથી, તને સાફ કરીને તને તૈયાર કરું. એમ માતા માફ કરે છે અને સાફ પણ કરે છે. એમ સ્વામીશ્રી આપણો દોષ અમે જોતા નથી, આપણો દોષ પછી સાફ કરે છે, આપણો દોષ ટાળી શકે છે. એવા તો કેટલાય પ્રસંગો છે, આમ એની ગાથાઓ ગવાઈ શકે, ગાઈ શકે એમ છે કે સ્વામી બાપાના સંપર્કમાં આવ્યા પહેલાં કેવા બધા હતા, પણ સ્વામી બાપાના સંપર્કમાં આવ્યા પછી કેવા શુદ્ધ અને પવિત્ર જીવન જીવતા થઈ ગયા. આખીની તો આમ પરંપરા ચાલે એમ છે, પણ સ્વામી બાપાએ જેમ માતા પોતાના બાળકને જેમ શુદ્ધ રાખે, ચોખ્ખો કરે, એમ સ્વામી બાપાએ આખા સત્સંગ સમુદાયને ચોખ્ખા કર્યા છે. એક ખાલી એક નમૂના રૂપે, કારણ કે ઘણા બધા પ્રસંગો તો બાકી રહી જ જવાના છે, આપણે સ્વીકારી લેવાનું છે, હવે કાલે આપણાનો અંત લાવવાનો છે, એટલે ખાલી એક એક પ્રસંગ આપણે જોઈ લઈએ કે સ્વામી બાપાએ કેટલી હદે એક પોતાનો આશ્રિતને શુદ્ધ કરવા માટે, સાફ કરવા માટે પ્રયત્નશીલ હોય છે. એક અમદાવાદનો યુવક હતો, મૂળ મુંબઈનો, પણ અમદાવાદમાં AMCમાં એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોતે નોકરી કરતો હતો. એને એક મેન્ડરેક્સનું વ્યસન લાગી પડી ગયું, એટલે કે ડ્રગ્સનું. હવે એની માતાને ખબર પડી, સામે પછી ત્યાં બોમ્બે હતા, અને એના માતાએ બાપાને પત્ર લખ્યો કે મારા છોકરાને આવું ભયંકર વ્યસન લાગુ પડી ગયું છે, તમે એને બચાવો. બાપાને પત્ર લખે છે કે તું તાત્કાલિક મને મળવા આવો બોમ્બે. પેલો હતો તો આમ સત્સંગી, આમ સત્સંગમાં જોડાયેલો, એટલે પછી બાપાના આજ્ઞાથી ત્યાં પોતે બોમ્બે જાય છે. બાપાને બહુ વાત કરે છે ખૂબ, અને બળની વાત કરે છે, પાણી લેવડાવે છે, પણ ડ્રગ્સનું વ્યસન રહેતો ત્યાં નિયમ લે છે, પાછું ચાલુ ચાલુ ને ચાલુ જ એનું વ્યસન. બાપાએ કેટલી વાર મુકાવ્યું હશે છતાં પણ ચાલુ ને ચાલુ. એકવાર બાપા સારંગપુર આવ્યા, આ તો ઘણા બધા વચ્ચે મહિનો વીતી ગયા, બાપા સારંગપુર આવે છે અને સારંગપુર બોલાવે છે. બાપા શું કરાવે છે, એનું વ્યસન ડ્રગ્સનું વ્યસન હતું, ભયંકર વ્યસન કહેવાય. બાપા એને એક રૂમમાં પોડી રાખે છે, આપણે જે સંગીત શાળા છે ત્યાં રૂમમાં પોડી રાખે છે. સંતોને પણ સ્ટ્રિક્ટ સૂચના આપી દીધી કે તમે આને ક્યારેય બહાર આવવા ના દેવો, એનું જમવાનું પણ રૂમમાં આવે, છાપું પણ જે ચા પણ કંઈ હોય એને રૂમમાં જાય, બીજું કોઈ બહાર જગ સાથે સંપર્ક નહીં. ખાલી એક વાર સવારે બાપા જ્યારે દેડીએ દર્શન કરવા માટે જાય સ્મૃતિ મંદિરે, ત્યારે બાપા સાથે બાપા દર્શન કરે ઠાકોરજીના સ્મૃતિ મંદિર પાછું રૂમમાં. આવી ભયંકર બાપાએ સામી સજા આપી. પછી તો ત્યાં ડ્રગ્સનું વ્યસન છૂટી ગયું, પણ સિગરેટ ને તમાકુનું વ્યસન ચાલુ થઈ ગયું, કારણ કે તો અવેજીમાં જોઈએ ને. સાંઈ બાપા પછી પાછા અમદાવાદ આવે છે, અને બાપા ત્યાં ફરી ખૂબ વાત કરે છે, ફરીને પાણી આપે છે કે તું આ છોડી દે, આ પાપ છે, આ પેઠું છે, તારા દેહમાં નુકસાન. અમને જતા હોય છે ત્યાં ઠાકોરજીને દર્શન કરતા હોય, ત્યારે પેલો છોકરો એ સામેથી આવે છે, અને બાપાના ઉપર બાપાની દ્રષ્ટિ છેલ્લા એના પર પડે એવી એક પ્રયત્ન કરે, બાપાને પગે લાગે છે, સ્વામી સામે જોતા જ નથી, ઉપેક્ષા કરે છે. બાબા ત્રણેય ખંડમાં દર્શન કરી લે છે, પછી પાછળ પેલા જે ગુરુ દેરીઓ છે ત્યાં દર્શન કરે, ત્યાં પણ ઉભો રહે છે, બાપા ત્યાં પણ જોતા નથી. છેલ્લા જે યોગી પણ દર્શન કરવા આવે છે, ત્યારે સામે આવીને ઉભો રહી ગયા છે. સ્વામી શું કહે છે, જ્યાં જોતો રહે તારું મોઢું માણી ન જોઉં. બાપુ બાપા આવી ઉપેક્ષા કરે છે, કારણ કે માતાએ આવું ક્યારેક કરવું પડે ને, ક્યારેક કડવેરા કાથ પણ આપવા પડે. નિષ્કામ સ્વામી લખે છે, જેમ

0: કહે એ માતા હોય પોતાના બાળકને રોગ લાગુ પડે, કઈ બીમાર પડ્યો હોય તો એને તો પોતાના પુત્ર પર હેત તો છે જ. અરોગી કરવા અર્ભક, ને અર્ભક એટલે પુત્ર દીકરો, અરોગી કરવા માટે પાયે કડવે રાખવા. અને સ્વામીશ્રી પણ ક્યારેક એવું માતૃત્વ પોતે બજાવી જાણે છે, ક્યારેક ઠપકો પણ આપે આવી રીતે કે જ્યાં જતો ત્યારે મૂળમાં ન જ જવું. અને એમ કહીને પેલા અંતરમાં એટલી બધી આમ આટલો બધો શોક લાગે છે, આઘાત લાગે છે. અને ત્યારથી જે નિયમ લે છે ત્યાર પછી બધા જ પાપ ધોવાઈ જાય છે. ક્યારે પણ ડ્રગ્સનું કે પેલું સિગરેટ કે તમાકુનું વ્યસન નથી કરતા. બાપાએ આને શુદ્ધ કરવા માટે 2 વર્ષ મહેનત કરેલી. જે પહેલી વાર જેને માતાએ પત્ર લખેલો અને પહેલી વાર એને બંબઈ મળવા આવેલા, ત્યાર પછી વચ્ચે વચ્ચે કેટલી વાર પાણી અપાયું, સારંગપુર આવ્યા, અમદાવાદ આવે છે, 2 વર્ષથી સ્વામીજી પ્રયત્ન કરે છે. ત્યારે આ માતાનો પ્રેમ એવો છે કે એને શુદ્ધ થાય છે. સ્વામી આપણને બીજો એક નાનો પ્રસંગ છે. બાપા એક શહેરમાં અવારનવાર જતા હતા. એ વખતે તો મંદિર ને, હવે તો બહુ મોટું ભવ્ય મંદિર થઈ ગયું, પણ એ મંદિર થયું પહેલાં એક જ હરિભક્તો ત્યાં ઘર હતું. ત્યાં સદગુરુ સંતો અને બધા ડૉક્ટર સાહેબ, મહંત સાહેબ, બાપા પણ ત્યાં જ ઉતરતા. એક જ હરિભક્તોનું ઘર હતું, બાપા ત્યાં 7 દિવસ રોકાયા હતા. એકવાર 7 દિવસ. હવે એ જે મૂળ જે માલિક હતા અને યોગી બાપાના ચુસ્ત નિષ્ઠાવાન હરિભક્ત, 7 સમયના વખતથી પહેલાં આફ્રિકામાં થોડુંક રહ્યા હતા. હવે એમણે સિગરેટનું વ્યસન 7 દિવસ સુધી સ્વામી શ્રી એક શબ્દ બોલતા નથી, જાણે કંઈક છે જ નહીં, જાણતા નથી એવી રીતે. અને જ્યારે નીકળવાનો વાળો આવે છે, બાપા નીકળે છે, વિદાય લે છે, અને ગાડી તૈયાર છે, સ્વામી શ્રી ભાગ પડી છે, બધા વિદાયની તૈયારીમાં બધા હાજર પણ થઈ ગયા છે. અને એ વખતે પેલા ભાઈનો હાથ પકડે છે છેલ્લી ઘડીએ. ઘનશ્યામ બાપા ઘણી વાર વાત કરે છે કે પ્રમુખ સાહેબનું કામ એવું હોય ને, 59મી સેકન્ડે શરૂ થાય અને 60મી સેકન્ડ પહેલાં પૂરું થાય. બાપાનું કામ એવું, છેલ્લી ઘડી જ કામ ઉપાડે. અને બાપા એક કેસ ને છેલ્લી સેકન્ડ જ ઉપાડ્યો. બાપા ગાડીમાં બેસવા જતા હતા અને કાંડું પકડ્યું. બાપા કે શેઠ, મારે યોગી બાપાને જવાબ આપવો પડશે ને. યોગી બાપાએ તમારો હાથ મને સોંપ્યો છે, માટે આજથી પાપ ગયું. બાપાએ ત્યાં એવું પ્રેમ, આ 2 જ વાક્યની જરૂર હતી. છેલ્લે જે ઘા કર્યો ને, આમ મર્મા ભેદક ઘા, પેલા ભાઈનું અંતર આમ ઓગળી ગયું ત્યાં કે સ્વામી આજથી પાપ ગયું. આવી રીતે સ્વામીશ્રી ક્યારેક કડક થઈને, ક્યારેક આવા લાગણીશીલ થઈને પણ લોકોના હરિભક્તોના પાપ એ સાફ કરી શકે છે. આ સાચો માત્ર પ્રેમ છે. પુત્ર પ્રેમ અને પુત્ર મોહમાં આ બહુ સૂક્ષ્મ ભેદ છે, પણ મોટો તફાવત છે. આમ તો ગાંધારીને દુર્યોધન ઉપર પુત્ર પ્રેમ હતો, ધૃતરાષ્ટ્રને પુત્ર મોહ હતો. એટલા માટે ગાંધારી હંમેશા દુર્યોધનને કહેતી કે આ શકુન છે, મારો ભાઈ છે, એ જ તને બગાડીશ. તારો મામા ભલે હોય, મારો ભાઈ ભલે હોય, તને છોડી દે, તને ત્યાગ કરી દે. પણ શકુનિના પાશમાં આવી ગયો અને મોહબતમાં આવી ગયો, દુર્યોધન છોડી શકતો નથી. અંતકાળ સુધી જ્યારે એને દુર્યોધનની માં એની કહેતી જ રહે છે કે તું પાંડવ સાથે મન મેળ કરી લે, એમાં જ આપણું હિત સમાયેલું છે, નહીં તો આમાં બહુ જ અનિષ્ટ થવાના છે. દુર્યોધન માનતો જ નથી. છેલ્લે જ્યારે યુદ્ધ નિશ્ચિત થાય છે, કુરુક્ષેત્રમાં યુદ્ધનો એ પ્રાંગણમાં રણમેદાન સંગ્રામમાં જાય છે, એ વખતે દુર્યોધન થાય છે કે છેલ્લે હું માતાના આશ્રય લઈને જાઉં, કારણ કે મારે માતા તો સત્યનિષ્ઠ છે, પોતે સત્યવ્રત ધારી છે, ધારીણી છે, એના આશીર્વાદ મળશે તો હું અજય થઈ શકીશ. માતા પાસે આવે છે, છેલ્લે કહે છે કે માતા મને જૈન આશીર્વાદ આપો, હું યુદ્ધમાં જાઉં છું, મને જૈન આશીર્વાદ આપો. ગાંધારી શું કહે છે આશીર્વાદમાં કે યતો જયસ તત યતો ધર્મ તતસ જય. આશીર્વાદમાં આટલું જ આપે છે. વ્યાસજી નોંધે છે કે 18 દિવસ યુદ્ધ થયું, દરરોજ સવારે દુર્યોધન માતા પાસે આવે છે, આશીર્વાદ માંગે છે. 18 દિવસ ગાંધારી આ જ આશીર્વાદ આપે છે કે યતો ધર્મ તત જય, તારે જય જોઈએ છે ને ધર્મનું પાલન કર. ગાંધારી ક્યારેય પુત્ર મોંમાં પડ્યા નથી. પુત્ર પ્રેમ, સાચો પ્રેમ, સાચો પ્રેમ છે માતૃપ્રેમ, એ ક્યારેય બાળકને સ્વચ્છંદી નથી બનાવતો, એ તો ધર્મ નીતિના શાસનમાં એને રાખે છે. પુત્ર મોહ એટલે ધૃતરાષ્ટ્ર, જેમ ફાવે એમને સ્વચ્છંદી બનાવે. સ્વામીશ્રી મોહ નથી કરતા, આપણે સાચાત્મા પ્રેમ. અને પ્રેમ પણ કદાચ કટુ વચન પણ કેવું પડે, પણ એટલી હદ નહીં કે માણસો સામેવાળાનું દિલ એ તૂટી જાય. આ શીખવા જેવું છે. માતા પિતા માટે જે બેલેન્સ રાખવું ને બહુ આમ અઘરું છે, મત્સ્યભેદ જેવું છે. ક્યારેક કઠણ પણ થવું પડે, ક્યારેક કોમળ પણ થવું પડે, ક્યારેક છોડવું પણ પડે, ક્યારેક પકડી રાખવું પણ પડે. જે પેલી બિલાડી હોય એ પોતાને ગલવડાને જે પકડે છે, દાંતી જ પકડે છે, એ જ દાંતી ઉંદરને પણ પકડે, પણ આપ જમીનો ફેર છે. પકડે એટલું ટાઈટ પકડે કે પડી ના જાય, પણ એટલું ટાઈટ પણ નહીં કે ઈજા પણ થાય. એટલે આ જે બેલેન્સ છે ને, એ માતા પિતાને બહુ અઘરું પડતું હોય છે. અમુક વાર અંદર વેચી લેતા હોય છે, ક્યારેક કોઈ કડક હોય, ક્યારેક કોઈ કોમળ હોય, અંદર બાજુ પરસ હોય. સ્વાભાવિક પ્રકૃતિ એવી અમુક હોય છે કે જે દીકરી હોય ને પિતા સાથે વધારે પ્રેમ હોય, એટલે એના માટે પછી માતા કડક થાય, અને દીકરો એના માટે માં વધારે કોણ એને નજીક હોય, એટલે એના માટે પછી પિતા કડક થાય. અંદર અંદર આવું જે બેલેન્સ રાખવું, સ્વામી બાપા તો આપણા માટે 2 છે. સ્વામી બાપા બહુ આ સરસ આવું પોતે બેલેન્સ જાણી રાખે છે. માતા માફ કરે છે, સાફ કરે છે, પણ પછી છોકરાને નાગો રાખે છે, બગાડી હોય કપડાં કાઢીને સાફ કરે પણ પછી એમને એમ ના રાખે, એને તો પછી બરાબર નાઈ ધોઈ અને પછી પફ પાડો લગાડી અને એવા સરસ ટાપ ટીપના બધા એના છોકરાને વાઘા પહેરાવડે છે, અને પછી એને ઘૂઘરા પણ પહેરાવે અને જાતે શણગાર પણ કરે ને પછી પેલું કાલું ટીપકું પણ કરે, કોઈ નજર ના લાગે, અને એવો સરસ એને આમ સજી બને તૈયાર કરે, રૂડો રૂપાળો થઈ જાય, અને એ વખતે પછી માતાની જે છાતી ગદગદ ફૂલે, ઓહો મારો છોકરો કેવો રૂડો રૂપાળો છે. એમ સ્વામીશ્રી પણ આપણે બધા માફ દોષો માફ કરે છે, દોષો કાઢે છે, અને સ્વામીથી આપણે સદગુણના શણગાર પણ આપણે એવા આપે છે. એવા પણ ઢગલાબંધ બધા પ્રસંગ છે સ્વામી બાપાના, યુવકો બાળકો કિશોરો બાઈ ભાઈ કેવા અદ્ભુત આવા જીવન સદગુણો હાંસલ કરી શક્યા છે સ્વામી બાપાના પ્રેરણાથી. સ્વામી બાપાના ખાલી એક જ પ્રસંગ, એક બે પ્રસંગ આપણે જોઈએ કે સ્વામી બાપાએ કેવા સમાજ તૈયાર કર્યો છે. સ્વામી બાપાની પ્રેરણાથી જ આપણા જીવનમાં જે પણ કંઈ સદગુણ આવે છે એમ એ સત્પુરુષની કૃપાથી જ આવે છે. મહારાજે પણ લખ્યું અંત્યના બીજા વચનમાં, આ સત્સંગ પ્રાપ્ત થયો છે, જે પણ કંઈ સંસ્કાર આપણે પ્રાપ્ત થયા છે એ આ જન્મના અથવા પૂર્વ જન્મના સત્પુરુષના યોગે કરીને જ આવ્યા છે. સ્વામી બાપાને એકવાર બ્રહ્મયારી સ્વામીએ પત્ર લખ્યો, લખ્યો નહીં લખ્યો દોર્યો, પત્ર દોર્યો, ચિત્રાત્મક આખો પત્ર હતો, આખા ચિત્રના સ્વરૂપમાં બાપાને એક સંદેશો મોકલ્યો અને બાપાને વિનંતી કરી કે હવે આ પત્રનો જવાબ તમારે પણ ચિત્રાત્મક કરવાનો છે, એટલે કે ચિત્ર દોરીને તમારે પત્ર લખવાનો છે. બાપાએ સામે વળતો પત્ર લખ્યો કે અમને તો કંઈ દોડતા આવડતું નથી, પણ અમારે એક એક હરિ ભક્ત છે એ મારું ચિત્ર છે એનું તું જોઈ લેજે. આપણે એક એક કહે જે બેઠા છે ને સ્વામી પણ એમ એ માસ્ટરપીસ છે આપણે, જે પેલો કાર્ટુનિસ્ટ હોય ને, કાર્ટુનિસ્ટ તમે જો ને છાપામાં લક્ષ્મણ ને બધાને, એમાં કોઈ રંગ ના હોય, કોઈ શેડ ના હોય, કશું નહીં, પણ એવું આબોહેબ આમ દોન લાગે કે આ મનમોહન સિંહ જ છે, કે આ નરેન્દ્ર મોદી જ છે, આ બુશ જ છે, આમ સાવ સામે આમ. અને કાર્ટુનિસ્ટની આમ ચિત્ર રેખા કરે ને, રેખાચિત્ર કરે ત્યારે એની ખૂબી હોય છે, ખાલી આમ આમ એક ખાલી આમ આવું ખાલી એક રેખા કરે ને આખા માણસ હાવભાવ ફરી જાય, હસતો હોય તો પછી આમ એકદમ ગભરાતો થઈ જાય, આ તો ભયભીત થઈ જાય, વિસ્મય આવી જાય, સ્મિત આવી જાય ખાલી એક નાના સરખા આમ રેખાથી. એન્ડ સાંઈ બાપાનું જીવન એવું અદ્ભુત છે, સાંઈ બાપાને એવું પ્રેરણાદાયી છે જીવન, ખાલી આપણા જીવનમાં એક ખાલી આમ રેખામ કરી નાખે ને આપણે જીવન આખા હાવભાવ ફરી જાય. સાંઈ બાપાના આવા ચમત્કારી બધા કેટલાય સત્સંગીઓ છે, સંતો પણ એવા જ છે, સંતોની કથા કરતા પણ આમ પાર આવે એમ નથી. સાંઈ બાપા સારંગપુર માતા એ વખતે કેલા લાવેલા, બહુ વર્ષો પહેલા સ્વામીનો પ્રસંગ છે, 96 પહેલાનો. બાપા ત્યાં જૂના અવતારામાં જતા અને રાત્રે બાપા ભોડવા જતા હતા, એ વખતે રૂમ નાની એટલે બાપાના હોલમાં ભોજન કક્ષમાં બધા સંતો બેઠા હતા, અને એ દિવસે સવારે બપોરે પેલા કેલા લાવેલા, બહુ પ્રસિદ્ધ આપણા જાદુગર. અને એ વખતે બાપાની મુલાકાત લે છે, પછી રાત્રે જ્યારે ભોડવા જાય ત્યારે સંત સ્વરૂપ સ્વામી બાપાને કહે છે, બાપા તમને કંઈ જાદુ કરતા આવડે? બાપા કે અમને એવું કંઈ ના આવડે. બાપા એ સંતુ સ્વામી જીત પકડી છે, બાપા કંઈક કરો ને, આમ કંઈક ગાતર બધું ખંખેરો ને. બાપા ગાતરું ખંખેરે છે આમ કહીને કે બાપા કે જો અમે ગાતરું ખંખેર્યું અને બધા સંતો બહાર આવી ગયા. જો બાપાના ખાડે એક લટકાથી એક દ્રષ્ટિ માત્રથી આ સંતો બધા જોડાયેલા છે, આવા આખા ગુણિયો સમાજ સ્વામી બાપાએ ઉભો કર્યો છે, એવા બધા સદગુણનો શણગાર. તો આજે એ સંત સમાજ, એ હરિભક્તોનો સમાજ, એ યુવાનો બાળકો કિશોરો આજે વિશ્વનું શણગાર બની શકે એવા ગુણિયલ સ્વામી બાપાએ તૈયાર કર્યા છે, એવા તો કેટલાય પ્રસંગો છે, એ કદાચ ક્યારેક કંઈક મેળાવે ત્યારે જોશું. હવે આ સિવાય તો હવે કાલે છેલ્લું જે અંગ છે માતાનું એ આપણે કાલે જોશું, ત્યાર પછી આપણે માતાના પ્રકરણને વિરામ આપશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આ દ્રષ્ટિકોણની વાત કરે, દ્રષ્ટિકોણ તો મહારાજ સ્વામી એની બાજુ દ્રષ્ટિ હોય બધું આવી ગયું. અને ખરેખર અતિ અતિ કૃપા કરીને મહારાજ સ્વામી આ બ્રહ્માંડમાં પધાર્યા, નહીં તો આપણે તો ટલ્લા ખાતા હોય. અનંત જન્મ જે અનંત જન્મથી કરતા હોય એ જ કરતો હોય, પણ મહારાજ સ્વામી મનુષ્ય દેહ ધરીને આ પૃથ્વી પર આવ્યા એના જેવી કોઈ મોટી કૃપા નથી. એટલે શાસ્ત્રમાં તો આ તો અધર દેખાડતા હતા બધી, પણ મૂર્તિમાન મહારાજ સ્વામી પધાર્યા એ તમે આ ઘણો તો પાર આવે એવી નથી, એટલી કૃપા કરી છે. કારણ કે જે વસ્તુ આપણે પામવાની છે એ ના હોય તો ક્યાંથી, એટલે શાસ્ત્ર બાજુ મૂકીને મારા સ્વામી પધાર્યા આ બ્રહ્માંડમાં, અને મનુષ્ય દેહ અને ભરતખંડમાં, ગુજરાતમાં, ગુજરાતની ભીમમાં આ પધાર્યા, વિચરણ કર્યું, કેટલી મોટી કૃપા કરી. અને આજે આપણે બેસીએ ગણવા તે કૃપાનો પાર ન કહેવાય, એટલી મોટી કૃપા કરી. નહીં તો આપણે ચક્રવામાં ફસાયો હોત, ફસાયેલા જ હતા, પણ બહાર કાઢ્યા મારા સ્વામી અને આપણા હાથ ગ્રહણ કરીને પ્રગટ મોક્ષ આપ્યો, એટલી મોટી હોય છે. અને બીજે બધે તો સ્વામી ગયું બધું, અને મારા સ્વામી શાસ્ત્રી મહારાજ કહ્યું કે આ સત્પુરુષ પૃથ્વી કરી જતા જ નથી. બધાના ઓછા, એટલે બીજા બધા સ્વામી ગયા, બધા ઉભરાયા, અને પણ આપણું ગુણાતી પરંપરા ચાલુ જ રહેશે. સ્વામીનો વરદાન એ જો ગણવામાં આવે ને, તો એ કૃપાનું બહાર ન કરે. ખરેખર આપણે ઠરીને એક સ્થાનમાં બેસીને આ વિચાર કરવા જેવો છે. નિષ્કવાન સ્વામી પણ કહ્યું, બેસી એકાંતમાં આપણે આ પ્રાપ્તિનો વિચાર કરવાનો છે, કેટલી મોટી પ્રાપ્તિ. પણ આપણે ઓલા ખાવા પીવાનું આ બધું એ પ્રાપ્તિ આગળ દેખાય છે, ભાઈ અમે તો કાંઈ નથી, તો કરોડો જન્મ લીધા અને એમાં એ જ ધંધો કર્યો છે, અને આ પ્રાપ્તિની વિચાર મનમાં રાખીને કે એને પ્રાપ્તિનો વિચાર કરી તો બીજા બધા દોષ કસી જાય, ઓટોમેટિક ઊભા જ ન રહે. અને હઠમાં નિરીક્ષા જે આપણને નડે એ બધું સમી જાય પ્રાપ્તિના વિચારમાં. બીજું કંઈ ઢોક્યું ના કરે એવો પ્રાપ્તિનો વિચાર છે, તો એ પ્રાપ્તિ આપણને થઈ છે. આમ મારા સ્વામી આ દેખાવામાં તો મનુષ્ય જેવા લાગે, પણ મનુષ્ય નથી. આપણે બધા મનુષ્ય નથી, શ્રીજી મહારાજે વાત કરી કે આ કોઈ મનુષ્ય નથી, દેખાય છે મનુષ્ય જેવા પણ કોઈ મનુષ્ય. આપણી વાત કરી કેમ કે સંબંધ કોનો થયો છે, મહારાજ સ્વામીનો સંબંધ, એટલે એને લીધે બધા દિવ્ય થઈ ગયા, બધા એક જ ફાઇલમાં આવી ગયા. હવે સ્વભાવ તો હોય એ તો નીકળી જશે, પાંચ જન્મે પણ નીકળી જશે. ગુણાદિતાન સ્વામી કહ્યું કે બે પાંચ જન્મે સ્વભાવ નીકળી જશે, અને ધામમાં ભ્રમરૂપ થઈને બેસી જવાનું. એવી વાત, બહુ મોટી વાત છે. અને આપણે સમય કાઢીને આ વિચાર કરવા જેવી, વિચાર કરવાની કરવાનું જ છે, તો જ બધું સુખ આવશે. નહીં તો ટલ્લે ચીડ્યા છે એમાં ગોતા ખાતા રહેશે. બીજું બધું મૂકીને આપ કેન્દ્રિત કેન્દ્ર આ મહારાજ સ્વામી ઉપર જાય, પ્રાપ્તિ ઉપર જાય. સ્વામી યોગીઓ આપણે કહ્યું કે પ્રાપ્તિ ઘણી મોટી થઈ છે, તો વિઘ્ન આવવાના દેવ, એટલે એ છે. ખાસ બધાએ વિચાર કરવા જેવી વાત છે. સહજાનંદ સ્વામી મહારાજ.

જો આપણે તો મહારાજ સ્વામીને બધું સોંપી દીધું છે, આપણે લેશ કહેતા લેશ પણ ચિંતા નથી, એમને એ બધું ચલાવે છે. આપણે એમના છીએ, તમે એમના છીએ બધા, અને એ બધું કાર્ય નિશ્ચિંતપણે ચલાવે છે. આપણે કોઈ ચિંતા નથી જરાય પણ, બધું ભગવાનનું છે, બધું એ જ કરે છે, અને આપણે તો નિશ્ચિંતપણે આનંદ કરીએ છીએ. બસ હરિભક્તો સંતો બધા ખૂબ સારા છે, કે અમે અક્ષર પુરુષોત્તમ મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના લાડીલા છે, એમના જ છે, એમની અંગત પ્રોપર્ટી છે. આ સંતો એમની અંગત પ્રોપર્ટી છે. એમને સંતો મહારાજ જ કહું છું, મને સંતો હરિભક્તો અતિ વાલા છે, અતિ વાલા. એટલે આપણે એમના છીએ, જેટલા એમના થઈશું એટલા આપણે વાલ ઉતરશે. એટલે બીજી બધી આસ્થા છોડીને ધ્રળ આશરો મારા સ્વામીને કરો, કે જેમાં કોઈ પ્રશ્ન રહે નહીં. સંતો હરિભક્તોએ હમણાં કીર્તનમાં આવ્યું, અમે તમારા તમે અમારા, એટલે બધાને મળવાની ઈચ્છા રહે છે, બધાને ખરેખર. કહેવાની વાત નથી, પણ હવે થઈ શકે એવું નથી. સત્સંગ એટલો વધ્યો છે, સંતો બાપાએ ખૂબ સત્સંગ વધાર્યો છે, અને ઊંડા પાયા છે, એવા હલી જાય એવું નથી. એટલે આ બધા સંતોને હરિભક્તોને પણ ભૂલાવે નથી. આપણે યોગી આપા પ્રમુખ સ્વામી મહારાજ વાત કરતા કે પાઘડીમાં માથું અને માથામાં પાઘડી, એ હરિભક્ત શ્રીજી મહારાજે કહ્યું. શ્રીજી મહારાજ મૂળમાં મહારાજે કહ્યું કે ભગવાન સંત અને હરિભક્તોમાં જેટલું વધુ હેત તેટલું કારણ શરીર ટળે. હવે કારણ શરીર તો કોઈ શાસ્ત્રમાં ચર્ચા જ નથી, કારણ શરીરની એ તો એટલું ગહન વસ્તુ છે. પણ મહારાજે કહ્યું, ધારો કે 10,000 ટનનું ગડર હોય લોખંડનું, કેટલું તંત્ર ઊભું કરવું પડે તારે પાવડર થાય. બસ શ્રીજી મહારાજે કહ્યું કે એક ફૂલ નાખવાથી પાવડર થઈ જાય એવી વાત કરી. 10,000 ટનનું ગડર પાવડર કરવું હોય ના થાય ચડ્યો નહીં. અને મહારાજ કે અમારે દૂસરા અવતાર તો કાર્યકારણ અવતાર હે, અમારા અવતાર તો કારણ દેહ કે નાશ કે વાસ્તે મૂળમાં, અને બધું એટલે ભ્રમરૂપ થઈ જાય, બીજું કોઈ તંત્ર આડવું રહે નહીં. તો એવું કારણ દે એવો, એટલે કોઈ દેશ ટળે નહીં. અનંત જન્મ લીધા એટલે કારણ દેશ ટળે નહીં. પણ મહારાજે યુક્તિ બતાવી, તો ભગવાનના સંતમાં તો હેત હોય, પણ હરિભક્તોમાં અંદર કેવું હોય. એટલે એ મહારાજે કહ્યું કે ભગવાન સંત અને હરિભક્તોમાં જેટલું હેત વધુ તેટલું કારણ શરીર ટળે. એટલે મૂળ જે મહારાજ જે કરવાયા છે એ વાત કરી, અને પછી કારણ ટળ્યા પછી તો કાંઈ બાકી રહે જ નહીં. અક્ષરધામમાં એકાંતિક ભાવને પામી ગયા, અને બીજું કંઈ રહેતું નથી, એક ભગવાન સિવાય બીજું કાંઈ રહે નહીં એવી વાત છે.
તો આવું બધું આવી બધી

પ્રાપ્તિ આપણને થઈ છે. પણ મૂળ શું કહું, તમે અમારા અમે તમારા, એટલે હરિભક્તો સંત બધા અરસ પરસ હેત પ્રીત રાખી એમાં ચૂકો નહીં. બીજા સ્વભાવ સામે ના જોવા આપણે, અને સ્વભાવ ગમે એવા હોય પણ આપણે હેત રાખવું. આપણે સ્વભાવને લીધે જો એનામાં 100 સ્વભાવ હોય, અરે એક 99 સ્વભાવ સારા હોય, પણ એક સ્વભાવને લીધે આપણે એને 0 માર્ક આપીએ. જોજો તમે તપાસ કરજો, કોઈનો દોષ દેખાય ને એ તરત આપણે એનામાં સ્થિતિ ટળી જાય. અને ખાસ કરી બરોબરીઓ હોય એટલે તમારો વિરોધી હોય, એક દોષ દેખાવાથી બધું ટળી જાય, તો હેત પ્રીત રહે જ નહીં. મહારાજે તો એક અણુ જેટલું કરે તો મેરું જેટલું માને છે, ભગવાનની રીત આ છે. તો જો ભગવાનને આટલું ગમે કે હરિભક્તો અંદર અંદર ચરણ સ્પર્શ કરે, એકબીજાનો મહિમા સમજે, દીવ ભાવ રાખે, દાસ ભાવ રાખે, એ બધા એ બધાની વાત કરે છે. નો નેગેટિવિટી, આ સત્સંગમાં અભાવ ગુણ નેગેટિવિટી મોટી ચોકડી મૂકે, કારણ કે એમાં આપણને જ નુકસાન છે. અભાવ ગુણ લઈએ તો આપણને લાગે કે એને સજા કરી છે. આપણે કોઈને સજા કરવી હોય તો અભાવ ગુણ લેવા, પણ એને રિવર્સમાં એ તમને જ માથે પડે. તમારો આ સત્સંગનો અનુભવ જ ના થાય. સત્સંગ શું છે એ અનુભવ ના થાય આપણે અભાવ ગુણમાં પડીએ તો. અને અભાવ ગુણ અને પ્રાપ્તિ, પ્રાપ્તિ કેટલી મોટી છે. અનંત અનંત જન્મથી આપણે ભટકીએ છીએ, અનાદિકાળથી. 5 તત્વ અનાદિના છે, એમાં જીવ પણ એક તત્વ છે. જીવ જ્યારે મહારાજ જ્યારથી છે ત્યારથી આપણે છીએ, પણ આપણે ભટકણમાં આટલો સમય વીતાવી દીધો. એટલે હવે તો ખાસ મહારાજની રુચિ, મહારાજની આજ્ઞા, મહારાજને એમણે એ જે ગમે કરવું આપણું બધું મૂકી દેવું. અને અભાવ ગુણ તો મહારાજે પણ કેટલું, મહારાજ કે કોઈ સંત કોઈ હરિભક્તનું કોઈ ઘસાતું બોલે, એનો અનાદર કરે, ઠપકો દે અને તિરસ્કાર કરે, એ મારા જ વાત. મહારાજ પોતે કોઈનો અવગુણ, કોઈનો સંતને કોઈનો અવગુણ કહે તો મહારાજ પોતે આવું રિએક્શન આવે, એને તિરસ્કાર કરે અને પોતે પાસે બોલાવાય નહીં. અને એ બધી વાત એને સખત ખંડન કરે, મારે ગમતું જ નથી. હવે ભગવાનને ના ગમે એ આપણે કરીએ કેવું કહેવાય? ભગવાનને જે ના ગમતું હોય એ આપણે કરીએ, અભાવ ગુણ લઈએ, એ કેવું કહેવાય? શું આપણે સમજ્યા? તો જે આમાં તો અને બધું ભગવાન કરે છે, આપણે શું ડાપણ કરીએ વચ્ચે? બધું ભગવાન કરે છે. અનંત બ્રહ્માંડ રચ્યા છે અને એક આટલું કામ ના કરી શકે એ આપણું ડાપણ કહેવાય. આપણે વાત કરીએ છીએ, મહારાજ અનંત બ્રહ્માંડની નાડી મહારાજના હાથમાં છે, પણ આ 4 હરિભક્તની નહીં. એ 4 હરિભક્તને મારે જોવા પડશે, આવું અજ્ઞાન છે. ખરેખર અનંત બ્રહ્માંડની નાડી એમના હાથમાં છે કહીએ છીએ, પણ આ 4 હરિભક્તની નથી એટલે મારે ઠેકાણે પાડવા પડશે, આવું અજ્ઞાન છે. એટલે આ મહારાજ જે ઈચ્છા રાખે છે એ જ કરવું, જે ઈચ્છા ના રાખે ના કરવું.
એટલે એમની ઈચ્છા તો નથી અભાવગુણમાં, પણ મારે કે હું બેઠો છું, બધું કરું છું, બ્રહ્માંડો ચલાવું છું, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય, બધું આ ક્યાં ઘૂસ્યું બધું? એટલે અને જો આપણે માન બહુ નડે, હવે ચોથી લાઈનમાં કોઈ હરિભગત બેઠો હોય અને તમે આગળ હો, એને ઉઠાડીને તમે ચોથી લાઈનમાં મૂકો અને એને પહેલી લાઈનમાં મૂકો, શું થાય? આપણે બધા ડાપણ કરીએ પણ એકદમ હલી જઈએ, આજીવન નિયમ લઈ લઈએ, આ મંદિરમાં પગ મૂકે બીજો આજીવન, એક જરાક અપમાન થયું આટલું, અને ભગવાન તો કરતા જ નથી અપમાન, યોગી બાપા પ્રમુખ સ્વામી માર તો કરતા જ નથી, એ તો આપણને સાચવે છે, પણ કોઈ હરિભગતની ટક્કર કોઈ ન વાગે, નોકઆઉટ પરમનન્ટ આ બધા. એટલે આ સત્સંગ આ છે, સત્સંગ આપણે આ શીખવાનું છે. જેના નિર્માણી ભગવાન, તેના જનને કેમ જોઈએ માન? ભગવાન નિર્માણી છે, ભગવાન આપણે દાવો કરતા નથી, તો આપણે એક દરેક બાબતમાં એક શબ્દ કોઈને કહે અને આપણે એટલે રાખવું નહીં. આ સત્સંગની મજા ત્યારે જ આવશે, સત્સંગ નિર્માણીપણું રહેશે ને, સત્સંગ ખરેખર સમજાશે અને સત્સંગની મજા ત્યારે જ આવશે. અને એવાને મહારાજે કહ્યું, તમે અમારા, અમે તમારા, બસ એકમેક થઈને ભગવાન રાખ્યું નથી. ભગવાન તો કેટલા સમર્થ છે, એક સૂર્યનું તેજ ખમાતું નથી, એક સૂર્ય અરે ઉનાળામાં થોડુંક નીચે આવે તો ખમાતું નથી, તો અનંત સૂર્યનું તેજ ક્યાંથી ખમે? એટલે ભગવાન એ રીતે આવ્યા જ નથી, મનુષ્યતન ધારીને આવ્યા છે, કેમ કે અને આપણી ભેગા ભરી ગયા, અને આપણી ભેગા ભરી ગયા એટલે આપણે આનંદ આવે છે, આપણે મજા કરીએ છીએ. હવે અમારે તમે ભગવાનની સામર્થ્ય જોવાની છે, અનંતગોળી બ્રહ્માંડ કેમ ઉડતા નથી? એવા બધા એ ભગવાન પોતે જ હાથીમાંથી કીડી બન્યા અને આપણને સુખ આપે છે, સજાતી સજાતી પણ રાખે, અને આપણે પાછી ઐશ્વર્ય પ્રતાપની ઈચ્છા રાખીએ એ કહીને. એટલે વિશ્વાસ જોઈએ, આ ભગવાન જ છે, ભગવાન જ છે, ગમે એવું કરે. આપણે ગરીબ જો નિત્યાનંદ સ્વામી વાર્ગમાં કે નિત્યાનંદ સ્વામી મહારાજ પૂછ્યું કે મારે તમને ક્યાં સુધી દીવ ભાવ રહે? એ મહારાજ એમને કહું, મહારાજ તમે પરણ્યા હો, એમાં કેટલાની વિકેટ ઉડી જાય, પણ વાત કરે એમાં ઉડી જાય. પંચાલાના ઝીણાભાઈ એમણે અદીબાની, મારે કહ્યું એમણે અદીબા સાથે પરણાવો, કેટલા ઊંડા ઉતરી ગયા, ખરા ખરા ભક્ત હતા, પંચાલાના 7 વર્ષના હતો. એટલે એવું મહારાજ તો કરતા જ નથી, એ કોઈ લીલા એ કોઈને પાછા પાડા કરતા જ, અને સદગુરુ સંતો એ તો કરે જ નહીં ભગવાન, પણ જે એટલે એ સાચે છે, આપણું નિશ્ચય એ જ સાચે છે, એ તો એક લીલા કરે ને બધા બોલ્ડ આઉટ થઈ જાય. એક લીલા મહારાજ સ્વામી પ્રમુખ સાહેબ યોગી બાપા આમ બેઠા હોય ને અને ઊંચું કરીને ભૈરવ સામું જુએ, શું થાય? બધી વિકેટ ઉડી જાય બધી. એટલે આપણે એમને ધર્મ નિયમ પરાઈએ છે, એમને જરૂર નથી પણ આપણે માટે એ પારો પડે. એટલે આ બધું દૂર રાખીને મારે તો સંતો હરિભક્તોમાં દીવ ઉભા રાખવાની વાત કરી છે,
એમનામાં તો કેટલો દેવભાવ છે. મહારાજના સંબંધ બધા દિવ્ય છે. એટલે આવા મૂલ્યો ભેગા કરવા, ખિસ્સામાં ભરવા, થેલીમાં ભરવી, તિજોરીમાં ભરવી, બધા કચરો ભરવો નહીં. ભાવ ગુણને, માનને, ઈર્ષાને, અદેખાઈને, એ બધો કચરો છે. આપણે સત્સંગ તારે સમજાય અને મહારાજની ઈચ્છા, ગુણાતીત ગુરુની ઈચ્છા આ છે, એટલે આવું આપણે રહીએ તો હેત પ્રીત. મહારાજ બીજી વાત કરી. હવે આ બધી વાત તો બહુ અઘરી છે, દીવભાવ, મહિમા, સમજમાં દાસન દાસન. પણ મહારાજે કહ્યું મધ્યનું નવમું, કે અમે નેરુ જ્ઞાનનું વચનાવ છે. મહારાજ કહે કે આ રીતે સમજે જ છૂટકો. આ રીતે કંઈ કંઈ કાચપ હોય તો ન ઘટે. પછી મહારાજ એક વાત કરી કે જે ભગવાનમાં અતિશય ધડ પ્રીતિ હોય એને આ વાત સમજાય કે ના સમજાય ને કંઈ કરવું રહ્યું નથી. એટલે આપણે આ કલમ આવે છે કે ભગવાન સંતમાં અતિશય પ્રીતિ કરવી, અતિશય કે તોરી મોરી પ્રીત ના તૂટે રહે એવી રીતે. તો જો આ બીજો કોઈ ઉપાય નથી, આપણે કોઈ ઉપાય નથી કે ભગવાન સાથે એવો સાધુ મારો એવો દ્રઢતા કરી એમના સિવાય એમનો આશરો અને બીજો કોઈ આશરો રાખવો નહીં, કોઈ પોલ ના જોઈએ. એક તો આ નિષ્ઠા ભગવાન, અને પછી એ જે ઈચ્છા રાખે છે એ રીતે આપણે વર્તું તો બધું કામ થાય. અને આ બધા છો, બધા ઘણા બધા કરો છો, બધી ઈચ્છા. જો હમણાં આ સ્ટેજ ઉપર સ્ટેજ છે ને, ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ, 20 ની તો આ લોકો તોડી નાખત છે. હમણાં જે કુદાકૂદ કરી ભમ ભમ ભમ, પછી જો આપણા બધા પ્રેમ રાખો, અરસપરસ પ્રેમ હેત પ્રીત રાખવી, બીજું કોઈ મનમાં રાખવું નહીં. એના ગમે એવા સ્વભાવ હોય આપણે શું લેવા દેવા, ભગવાનની ઈચ્છા છે એટલે આપણે દીવભાવ રાખવો જ બસ. સદાનંદ સાંઈ મહારાજની

योगी बापा, प्रमुख साईं महाराज, शास्त्री महाराज, ये बता कितनी हाइट ऊपर बैठा है। हम अपने साथे हरे परस पन कितनी हाइट ऊपर, क्योंकि प्रेसिडेंट है अने बीजा अन्य साथे पर है, પણ એની હાઈટ તો ખબર પડે એમ યોગી બાપા અને પ્રમુખ સાહેબ મહારાજ કેટલી હાઈટ ઉપર બેઠા, એમને કાંઈ જોઈતું નથી, કાંઈ આ પંચ વિષય છે, અનંત બ્રહ્માંડના પંચ વિષય એને માટે તુચ્છ છે અને કંઈ ગમતું જ નથી। હવે એવી હાઈટ વાળા અને આપણી સાથે ભર્યા, કેટલું કહેવાય, કેટલા નીચે આવવું પડે, સમજ પડે એમની સ્થિતિ, રહેણી કહેણી, એમની મસ્તી, એમને ભગવાનનો આનંદ, એ છોડીને આપણે ભેગા છૂટતો તો નથી એમને, પણ આપણે સમજાવવા માટે એ છોડીને આપણા ભેગા ભર્યા અને આપણે સુખ દુઃખમાં બધો ભાગ લીધો અને બધું કર્યું, બહુ કૃપા કહે, બહુ કરુણા કહે। એમની હાઈટ જોતા અને આપણી સાથે જે હર્યા ફર્યા એ ગજબનું છે। જો મુક્તાન સ્વામીએ પુરુષોત્તમ વર અપાયો એવું કીર્તન, એમને કેટલો આનંદ હશે, આપણને તો રાગ ઢાળમાં થોડોક આનંદ આવ્યો હશે, પણ એમને તો એકદમ ચરમસીમા અંદર અંદર કેટલો બધો આનંદ હશે। અને આપણે રાગ ઢાળમાં આ સામાન્ય ઉપર ઉપરથી શબ્દ સાંભળ્યા, એટલે એ કીર્તન મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી જે ગાયા, પ્રત્યક્ષ ઉધારા નહીં, કલ્પના નહીં, સીધીમાં સાક્ષાત જે જેને પામવા છે એ સામે બેઠા છે અને એની જે આનંદ આવે એટલે કલ્પના નથી। બીજા કવિઓ તો કલ્પના બધા કરે અને બધું, અને આ તો પ્રત્યક્ષ સુખ માંડ્યું છે, મહારાજનું સુખ માંડ્યું છે, એટલે એવા જે આપણે ભગવાનને સંત એવી પ્રાપ્તિ આપણને આજે થઈ છે। બુદ્ધિમાન થઈને મોક્ષને માર્ગે ના ચાલે તો તે ગમે તેઓ બીજી વાતે કુશળ હોય, છતાં મનુષ્યતા ના પામ્યા બરાબર છે। ગમે તેઓ બુદ્ધિશાળી હોય, એટલે મહારાજ આ લોકની બુદ્ધિ માટે કહે છે, ગમે તો બુદ્ધિશાળી હોય, આખા દુનિયાને એક હાથે નચાવ્યો હોય આખી દુનિયાને, પણ તો એમાં બુદ્ધિમાન થઈને મોક્ષને માર્ગે ના ચાલે તો તે ગમે તેઓ બીજી વાતે કુશળ હોય, છતાં મનુષ્ય ના પામે બરાબર છે। એટલે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણે આ વાત સમજાવી, મહારાજ સ્વામી અક્ષરપુરુષ ઉપાસના આપણને શાસ્ત્રી માં યોગી આપા પ્રમુખ સાહેબ મહારાજ દ્વારા સિદ્ધ થઈ ઓળખ્યા આપણે, એટલે એને તો બુદ્ધિ એ ગજબની બુદ્ધિ કહે, એટલે એને પકડી રાખજો, છોડી ના દેતા સત્સંગ આમ ગજવામાંથી ખિસ્સામાંથી નીકળી જાય સત્સંગ, એવો ના રાખે।
વાળા મુંબઈમાં છે ને દેશમાં, એટલે ઉપર જર્સી પહેરે, જર્સી નીચે હોય એની અંદર રૂપિયા હોય, અને તો એ જતો હોય તો પાપા કલાકે હાથ આમ ઓટોમેટિક જાય સલામતી માટે. એટલે એવી રીતે સત્સંગ રાખજો, સલામત પેક છોડ પેક નહીં, અહીં તો બહુ મોટી ખોટ આવશે. એટલી મોટી ખોટ આવશે પૂછો, આનંદ જન્મના ફેરા ફેરા એ ભેગા આપણે જશે. એટલે સત્સંગ કદી છોડતા જ નહીં, ગમે તે થાય. બુદ્ધિમાન થઈને મોક્ષને માર્ગે ના ચાલે તો તે ગમે તેઓ બીજી વાતે કુશળ હોય, છતાં મનુષ્ય ના પામ્યા બરાબર છે. બુદ્ધિનું ખરું ફળ, બુદ્ધિનું ખરું ફળ, આપણે પૈસા કમાવા 10 મોટલો કરીએ, બુદ્ધિનું ફળ નહીં. બુદ્ધિનું ફળ, બુદ્ધિનું ખરું ફળ અવિચળ સુખ સિદ્ધ કરવું એટલું જ છે. આ બધું ચળ છે, આવે ને જાય, આવે ને જાય. કાલે કરોડપતિ અને પછી રોડપતિ થઈ જાય. અહીંયા આ લોકમાં જ દેખાય છે, જો યુગાન્ડાથી બધાને, આફ્રિકા યુગાન્ડાથી કાળા પહેરે લુગડે બધું હતું, કરોડો રૂપિયા હતા, પણ છતી દે. આપણે તો કે મર્યા પછી કાંઈ રહેવા નથી, આ તો છતી દે આંખે નજરે જોવે અને કાઢી મૂકે એવું. એટલે આ લોકનું સુખ તો ચડે છે, આવે જાય. પણ મારે જે કહું, બુદ્ધિનું ફળ ખરું ફળ અવિચળ સુખ, અક્ષરધામનું સુખ સિદ્ધ કરવું એટલું જ છે. બીજા ઉદ્યમ કાંઈ પણ અર્થમાં કાપતા નથી. બીજા કોઈ આપણે ઉદ્યમ કરીએ એટલે અવિચળ સુખ લેવું એટલું જ છે. એટલે અક્ષરધામનું સુખ લેવું એટલી જ વાત છે. બીજું કોઈ સુખ કામમાં નહીં આવે અને આપશે ને. અને આપણા સત્સંગી તો આ વાત જેને જાણી છે મહારાજ સ્વામીની, એને તો બીજા કોઈ સુખ નહીં, અંતરમાં વાસના રાખવી જ નહીં. આપણે આ સુખ પામવું છે એટલું જ કરવું. પછી શ્રીજી મહારાજ બીજી વાત કરે છે, શિયરી પત્રમાં કહ્યું, વિશ્વરૂપ વચન, વિશ્વરૂપ એટલે કડવા વચન, કડવા કડવાઈ કરતા વધારે વિશ્વરૂપ તો ઝેર જ, ઝેરું વચન જે સહન કરે તે પણ મૂર્તિમાન અમૃત છે. જો મૂર્તિમાન અમૃત એટલે સહેલાઈથી સહન કરે, અને વિચાર કરવું ના પડે, મનન કરવું ના પડે, એ સુખને, એ ઝેરરૂપ વચનને ટાળવા માટે વિચાર ન કરે. સહજ, એ સહજ જે વચન સહન કરે વિશ્વરૂપ, વિશ્વરૂપ વચન જે સહન કરે તે પણ મૂર્તિમાન અમૃત છે. સમર થઈને સહન કરવું તે બહુ જ કઠણ છે. શાસ્ત્રીમાં યોગી આપા પ્રમુખસ્વામીમાં ઘણું સહન કર્યું છે, ઘણું સહન કર્યું. આપણે દેખાય નહીં પણ મનથી આપણે કોઈ સમજીએ નહીં, એમનું માનીએ નહીં, એમને ગણીએ નહીં, એ રીતે ઘણી વાર થયું. એ સહન કરવું બહુ અઘરું છે. આપણી નીચે કોઈ બે અસિસ્ટન્ટ હોય, તમારું માને નહીં, કેટલું પિત્તો જાય, ગરમ થઈ જાય. અને આ તો આપણે જણાવવાના દે, મોટા પુરુષ
યોગિયા પણ પ્રમુખ સાહેબમાં જણાવવાના લે, સહન કરે અંદર, પણ ઉપરથી આપણે રાજી રાખવા પ્રયત્ન કરે. વિશ્વ વચન જે સહન કરે તે પણ મૂર્તિમાન અમૃત છે. સમર થઈને સહન કરવું તે બહુ જ કઠણ છે. તેવા પુરુષો જગતને ધારી રહ્યા છે. આ લોક જ એવો છે જેમાં મહાસમર્થને પણ દુઃખ આવ્યા છે. શ્રીજી મહારાજ ભગવાનને સમર્થ એવાને દુઃખ આવ્યા છે, પછી બીજાની શું વાત કરી. આ લોક જ એવો છે જ્યાં મહાસમર્થને પણ દુઃખ આવ્યા છે. હવે મહારાજની સ્થિતિ પૂરપુષુમ નારાયણ, એટલે અમેરિકન પ્રેસિડેન્ટ હોય અને આપણા દેશમાં આવીને પેલા ઝૂંપડપટ્ટીમાં ચા પીવા જાય, એનો પ્રેસિડેન્ટ આપણા દેશમાં સ્લમ એરિયામાં ઝૂંપડપટ્ટીમાં ચા પીવા જાય, આપણે જ ના જઈએ, બીજાની શું વાત છે. પણ મહારાજે એવું જ કર્યું છે, એવું જ કર્યું છે. આપણે પદાર્થને એને પ્રશ્ન જ નતા. પદાર્થ રોટલો હોય કે ગુલાબજાંબુ હોય કે કોઈ પ્રશ્ન નતા. એ ભગવાનના ભક્તના ભાવ જોઈને અંગીકાર કરે છે. ભક્તનો ભાવ એટલે એના તુલે કોઈ ના આવે. આ લોકો જ એવો છે જેમાં મહાસમર્થને પણ દુઃખ આવે છે અને આવે ને આવે છે. ધીરજ રૂપી મનવારમાં બેસી ગયો તે દુઃખ માત્ર ઉરંગી જાય છે. એટલે આપણા બધાની વાત કરે છે કે મહાસમર્થ પણ દુખાયા છે તો આપણે શું ગણતરીમાં, આપણે તો આવે જ. એટલે એવો ધીરજ રૂપી મનવારમાં બેસી, નવ નૌકા છે ને, ધીરજ રૂપી નૌકા, શું કહેવાય, આમ માથે બરફની પાટ, એ વાત કરીને ધીરજ રૂપી મનવારમાં બેસી ગયો તે દુઃખ માત્ર ઉલંગી જાય છે. ધીરજ ખૂટે ને એ બધી ગડબડ થાય બધી. અને મહારાજ ભગવાન તો આપણને ધીરજ એન્ડ સુધી લઈ જાય, એન્ડ સુધી લઈ જાય. પછી એને ભગવાન જુએ કે હવે આ બધા પાક્કો છે એટલે બધી સુખના દરિયા કરી દે. એટલે સમજણ રૂપી બહાર પદાર્થમાં તો કંઈ ના, પણ એવી સમજણ આપે, એવો પ્રકાશ કરી આપે હૃદયમાં કે તમને હંમેશા દુઃખ સુખમાં આનંદ રહે. એવી વાત કરી. જેટલી ધીરજ, જેટલી જેને ધીરજ તેટલું તે મરદ કહેવાય. આપણે લાગે કે કાયર છે, ધીરજ કાંઈ આવડતું નથી, બુદ્ધુનું બેલ છે, એ સહન કરે છે. મહારાજ કે નહીં, જેટલી જેને ધીરજ તેટલું તે મરદ કહેવાય. આ તો વલ્લભભાઈ, સરદાર વલ્લભભાઈ પટેલે પણ વાત કરી છે કે ક્ષમા કરવી એ કાયરનું કામ નથી, ક્ષમા કરવી એ કાયરનું કામ જ નથી. એટલે ક્ષમા કરવી એટલે આપણે દાળમાં રાખીએ, કદાચ તે વખતે ક્ષમા કરીએ એટલે ચાલે નહીં, એટલે ક્ષમા કરીએ પણ દાળમાં રાખીએ. અને પછી બાર સમય આવે તો ઝાપટવર આ તો ભૂલી જ જાય. અને આ વિજ્ઞાન, સાયન્સ વિજ્ઞાન પણ કહે છે ફરગેટ, ફરગીવ એન્ડ ફરગેટ. આ લોકો કહે છે કે એમાં જ મજા છે. અને તમે રાખી મૂકશો મનમાં કાંઈ અંતરમાં હૃદયમાં, એ હંમેશા દુઃખ દેશે. એને કાઢી જ મૂકો, ફરગીવ એન્ડ ફરગેટ, પછી પ્રશ્ન ના રહે.
ધીરજ ખોઈ તો બધું દુઃખ બધું ખોયું. ધીરજ ખોઈ બધું ખોયું. ગૌતમ બુદ્ધે પણ કહ્યું, પેશન્સ ઇઝ ધ બેસ્ટ પ્રેયર. પેશન્સ ઇઝ ધ બેસ્ટ પ્રેયર. એટલે આ બધા મહાન પુરુષો આના ઉપર જાય. આ ધીરજની વાત, અને ધીરજ આખ્યાન છે, નિષ્કળ સ્વામી લખ્યું. બધા મોટા મોટા ભક્તો, જે નામાંકિત ભક્તો, જે આપણને જેને આપણે યાદ કરીએ, એ બધા ધીરજ રાખી છે. અને દુઃખ તો ઘણું પડ્યું પણ ધીરજ રાખી છે. ધીરજના ફળ, એટલે ધીરજ રહેતી જ નથી, આક્રમણ થઈ જાય. પણ ધીરજ ના અંતને પામે તો એના ફળ મીઠા. ધીરજ ખોય તો બધું ખોયું. ધીરજ મોટું ધન છે. ધીરજ આખ્યાનમાં એક કહ્યું છે, ધીરજ સમ નહીં. હા, ધીરજ સમ નહીં ધન રે સંતો. ધીરજ ધન છે. જેમાં તમે કરોડો રૂપિયા બેંકમાં હોય ને, એમ ધીરજ ઇક્વલ ટુ એના કરોડો રૂપિયા. ધીરજ ધન સમાન કહ્યું.

માઇનસ બેલેન્સ આવતી. એટલે ધીરજ તો આપણે રાખવી જ પડે. બધાએ જેને કમાવું હોય, આ ધન કમાવું હોય, ધીરજરૂપી ધન ધીરજરૂપી ધન છે એ કમાણી કરવી, અને એ જાય જ નહીં, પરમનન્ટ રહે ગમે એવું થાય. અને બીજો તો બેંક બેલેન્સ તો જતું રહે આવે ને બધું, પણ ધીરજરૂપી ધન એ તમારે જીવમાં ચોંટી જાય. સંતની ધીરજ સાધુમાં પરખાય છે. એટલે મહારાજે બધાને વાત કરી છે, બધાએ ધીરજ રાખવાની, અને સત્સંગ જ ધીરજ માટે છે. આકરા થાય બધું ખૂએ, સત્સંગ બધું જ્ઞાન ધ્યાન બધું કેટલી સાધના કરી બધું જતું રહે, તે ધીરજ ચાવી છે લોક, અને બધું પેક રહે તો પછી ધીરજરૂપી નચુકો તૂટી ગયો બધું નીકળી જાય બધું. એવું છે સહજાનંદ સ્વામી મહારાજ.

આજે સવારથી પ્રાર્થના કરતો આવ્યો છું બધાના દેશકાળ સારા થાય અને એક એક જે મને સાંભળ્યા છે એ બધાનો સ્મૃતિ કરીને એ નામ લઈને પછી જનરલ બધાનું ભલું થાય સારું થાય અને ખૂબ તને મને ધને સુખી થાય અને એ પૈસા સત્સંગને અર્થે વપરાય. બીજું એલ ફેલ ફતૂરમાં નહીં સત્સંગ માટે જ એટલા માટે પ્રાર્થના કરીશ. બોલી તો ઊંધું પડે, ફેલ ફતૂરમાં એટલે આપણે ડૂબ્યા, એટલે આપણી નૌકા સારી રીતે ચાલી જશે અને ઠેઠ અક્ષરધામમાં પહોંચશું. પણ જે તમારું ધન સારી રીતે ધર્માધિક કામ માટે વપરાય એટલે કેટલાય હશે બીજે વાપરતા હશે, વાપરવાના છે પણ તો એને એના માટે આશીર્વાદ ભલે ભલે વાંધો નહીં આગળ સમજાશે. અને પણ બધા માટે શુભ સંકલ્પ કર્યો છે એટલે બસ આજના દિવસે તો બીજું બધું કંઈ હોય નહીં, બીજું બધું જ્ઞાન ધ્યાન બધું કંઈ કામમાં ના આવે. અત્યારે ચોપડા પૂજન છે ને, બીજું કાંઈ કામમાં ના આવે. અત્યારે એક જ લગ્ની, તો એક જ બંદૂક, તેના માટે બધું કર્યું છે. અને બધા છો તો હરિભક્તો બહુ સમર્પિત છો, કંઈ કહેવાની જરૂર નથી. ખૂબ જ ગજા ઉપરાંત સેવા કરી છે, કરો છો અને બધું. પણ આ તો આપણે વિશેષ લગ્ન રે ભગવાનમાં, એટલા માટે પ્રાર્થના કરી છે. ભગવાનમાં તમે જોડાયેલા રહો, બીજું બધું બીજે બધે વૃત્તિ ઉખાડીને ભગવાનમાં જોડો, વૃત્તિ ઉખાડીને ભગવાનમાં જોડો, એમાં લાભ છે, એમાં અનંત ઘણું લાભ છે. ભગવાનમાં વૃત્તિ જોડાય અનંત ઘણું લાભ છે. અને આ બીજું તો બધું આ ઠીક છે, અનંત જન્મ વીતી ગયા અને એમાં કાંઈ હાથમાં આવ્યું નહીં, આપણે કોરાન કોરા રહ્યા. પણ આ ભગવાન હાયા હાથમાં બહુ મોટી વાત છે, ભગવાનને છોડતા નહીં. ભગવાન વધારે વધારે ધડ કરીને જો આપણે પ્લેન એટલે નાનું પ્લેન જતું હોય ને, પણ એ ડેન્જર આવે એટલે ઓલા જે પાયલટને

0: બધા વર્ગી પડે. એમ જેટલી મુશ્કેલી આવે એટલા ભગવાન વધારે રઘુ મુશ્કેલીમાં તો આપણી રક્ષા કરે. ખબર, મુશ્કેલી આપણે કોઈ પણ કાર્ય હોય અને મુશ્કેલી આવે તો સામાન બાજી પડીએ આપણે, છોડીએ નહીં. એટલે એ તો ભગવાનને છોડતા નહીં. જેટલી મુશ્કેલી આવે એટલા વધારે ભગવાનને વરગવા, ભગવાનને યાદ કરવા. ભગવાન એ બધા નિકાલ લાવશે. તમે બીજા બધા પુરુષ પ્રયત્ન કામમાં નહીં આવે, અને ભગવાનને એક મારા કરો બધું ઉકેલાવી જશે. સૂઝશે શું કરવું આ બધું. એટલે ભગવાનનું કામ તો બહુ અલૌકિક છે, અને કદાચ ના થાય તો એ આગળ લઈ જવા માટે જેવો મોતી કાકાના બધા સરગી ગયું બધું કર્યું તો શાસ્ત્રીમાં શું બોલ્યા, એના પાપ બધા ભરી ગયા. નિર્ગુણ સાંઈ શું કહ્યું, તમારા દર્શનથી પંચ મહાપાપ ભરી જાય. કયા પાપ લટકતા છે, કયા પાપ? તો મહારાજે કહ્યું, શાસ્ત્રીમાં જે કહ્યું કે ભગવાનમાં ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજે વૃત્તિ જાય એ મોટું પાપ. તો જે આપણે બધું સવરું જ પડે છે, જે મુશ્કેલી આવે ત્યાં દૂર ના થાય તો પણ એ આગળની વાત છે, આગળ તમને લઈ જવા માટે. પણ મુશ્કેલી આપણે તો મુશ્કેલી દૂર થઈ જશે, વાંધા નહીં આવે. પણ આગળ લેવા હોય તો એવા ભક્તોને કોક છે, બધાને નહીં. બધાને તો મહારાજ દયા કરીને આ લોકોનું રમકડું આપી દે. જો બાળકને ચૂસણી આપે ને ચૂસ્યા કરે, એક ટીપું દૂધ આવે ચૂસ્યા જ કરે, ચૂસ્યા કરે, અને એને લાગે કે બહુ સુખ આવે છે. એટલે આપણે ભગવાન છે આપી દે, ચૂસ્યા કરો. પણ ખરેખરું સુખ તો ભગવાનમાં જોડાણ છે, ભગવાન સિવાય બીજું કાંઈ રાખવું નહીં એ વાત છે. એટલે બધા સર્વે હરિભક્તો સવારથી પ્રાર્થના કરતો આવે છે, બધાને દેશકાળ ખૂબ સારા થાય અને સત્સંગને માટે ધન વપરાય એ પ્રાર્થના.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ.

0: જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. જય જય.
1: હાથ જોડીને આપણે સ્વામીશ્રીની સ્મૃતિ સાથે શ્લોકનું ગાન કરીએ.

અમેરિકામાં નેશવિલ નામનું એક શહેર છે, ત્યાં પર એક સત્સંગી રહે છે. એનું નામ છે વિજયભાઈ. પોતે 3 નોકરી કરે છે. સવારે 8 વાગ્યાથી 3 વાગ્યા સુધી પોતે એક સ્ટોરમાં ત્યાં કેશિયર તરીકે કામ કરે છે. પછી ત્યાંથી છૂટીને 4 વાગે પોતાની દુકાનમાં આવે. ત્યાં બપોરે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી એમની એક આઈસ્ક્રીમની દુકાન છે. તેમના વાઇફ બેસતા હોય છે, એમને મદદ કરે. અને રાત્રે પછી એક નાઇટ ડ્યુટીની એક નોકરી છે એમની, બીજા એક સ્ટોરમાં. એ રાત્રે 11 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી આ 3 નોકરી એમની ચાલે છે. 2 વર્ષ પહેલાં પૂજ્ય મહંત સ્વામી સંતો ત્યાં હતા. મહંત સ્વામી પૂછ્યું કે 3-3 નોકરી એક સાથે સુઓ છો ક્યારે? જવાબ શું આપે છે પેલા વિજયભાઈ કે સ્વામી, અમેરિકા થોડા કંઈક સુવા આવ્યા છે, આપણે પૈસા કમાવ્યા આવ્યા છે. પછી તો વાત કરી કે એમની નાઇટ ડ્યુટી છે, ત્યાં સોફા ઉપર 2-4 કલાક પોતે ઊંઘ ખેંચી લે છે, પણ 3-3 નોકરી એક સાથે પોતે કરે છે. કમાવાનો એક તાન છે પિતાને, કારણ કે પોતે ઘર ધણી છે, પણ કમાઈ કમાઈને કોના માટે કમાય છે? પોતાના દીકરા માટે ને. અંતેના માટે તો એ જ છે કે આ બધું જ મારે કોને સોંપવાનું છે? મારા દીકરાને. હું જે પણ કંઈ કમાઉં છું એ અંતે તો મારો દીકરો જ ભોગવશે. દીકરો તો મારા કરતાં પણ ઘણું લાંબુ જીવવાનું છે, એટલે મારે એના માટે એક આ મોડી મારે મૂકી જવું છે. બીજા કદાચ ઘણા બધા હેતવાળા હશે, પણ અંતે તો તિજોરીની ચાવી તો પોતાના દીકરાને સોંપે કૂચી, મેલમાં તો પોતાના દીકરાનું જ નામ આવે. એમ સ્વામી બાપા પણ પોતાની મોડી એ આપને સોંપે છે. સ્વામીશ્રીએ ખૂબ મોટી કમાણી કરી છે, બહુ જ મહેનત કરી છે, રાત દિવસ જોયા વગર લોહીનું પાણી કરીને આ સંસ્થા ઊભી કરી છે. આ સ્વામીશ્રીની એક મિલકત છે ને, પોતે પ્રમુખ છે. એટલા માટે આજે એમના મનમાં પણ એ જ છે કે મેં જે પણ કંઈ આ મિલકત ઊભી કરી છે, જે એમની સ્થૂળ મિલકત કહેવાય, સ્થૂળ મૂડી કહેવાય, એ કોના માટે? એ ધારે છે કોને? કોને સોંપે છે? આપને સોંપે છે. આપણે સૌ એમ પોતાને મનાયા છે, એટલે આ સંસ્થાના ધણી આપને સમજે છે. સ્થૂળ રીતે પણ તમે જો આ જે પણ કંઈ વહીવટ ચાલે છે સ્વામીશ્રી સંતોને સોંપે છે, બહુ અઘરું છે. આજે ક્યારેક મોટી ઉંમરે પણ બાપથી નથી છૂટતું, મોટી ઉંમરે પણ ટોક ટોક કર્યા કરે, દુકાને બેસે, આમ કર બેટા, આમ કર, આમ કર, નથી છૂટતું. સ્વામીશ્રી નાના સંતોને સોંપી શકે છે. અત્યારે આપણે જોયું સ્વામીશ્રી અમેરિકા રહ્યા, 2 મોટા મંદિરો કર્યા, ત્યારથી નીકળ્યા. સ્વામીશ્રી અમેરિકામાં 32 સંતો મૂક્યા છે, આ વખતે જ 20 નવા સંતો મૂકાયા. નાના સંતો, મોટી મોટી જવાબદારી, કોઠારી પદ નાના સંતોને પોતે સોંપી શકે છે. મોટી જવાબદારી છે, ઉંમર નાની છે, છત અને પરદેશની ભૂમિ છે, પૈસા સત્તા જવાબદારી, આટલું બધું પોતે સ્વામીશ્રી વિશ્વાસ મૂકી શકે છે, કેટલી મોટી વાત કહેવાય. અમુક સંતો તો જ્યારે 98માં પણ જ્યારે સ્વામી ત્યાં નવા નવા સંતોને મૂક્યા પહેલી વાર, તાજા સંતો, સારંગપુરથી હમણાં જ નીકળ્યા છે ટ્રેનિંગ કરીને, છાતી જોયા દૂર, આટલા નાના સંતોને, નાની ઉંમર છે, પરદેશની ભૂમિ છે, ભોગવિલાસ છે, પણ સ્વામીએ વિશ્વાસ મૂક્યો ના અમારે સંતો બધું સંભાળશે. કરોડોની મિલકત છે, સ્વામીશ્રીએ પાયામાં એનું સિંચન કર્યું છે. પોતે 84ની સાલમાં 77ની સાલમાં પોતે રાત દિવસ જોયા વગર એ વિચરણ કરીને આખો સત્સંગનો પાયો નાખ્યો છે, અનુભવ કર્યો છે, અને ધાર દઈને નાના સંતોને સોંપી દે છે. કેટલી મોટી વાત કહેવાય. એ વિશ્વાસ જોઈને પછી સાધુને થાય કે ના, આટલા દૂર દેશમાં પણ મને સ્વામી આપા આમ વિશ્વાસની મને સમજે છે, એ મારે વિશ્વાસનો ઘાત ના કરાય, મારે વિશ્વાસ બરાબર સફળ કરવો છે. અહીંયા પણ તમે ઠેર ઠેર જો કરોડો રૂપિયાની મિલકત છે આ મંદિરની, અને સ્વામીશ્રી આ કોઠારીઓને બધું સોંપે છે. કેટલું મોટું વહન કરી રહ્યા છે એક એક કોઠારી. ખાલી જમીન નહીં, ખાલી પૈસા નહીં, એની સહી તો ચાલે જ છે, સ્વામી બાપા એની સહી ચલાવવા દે છે,
ચેકબુકમાં કઠણી સહી ચાલે? બોલો, ખાલી પૈસા નહીં, ખાલી સત્તા પણ નહીં, પણ જે પબ્લિક ઇમેજ, આજે આખા વડોદરા જિલ્લામાં જે પણ કંઈ પબ્લિક ઇમેજ છે, કોના જવાબદારમાં છે? પબ્લિક આઇડેન્ટિટી, પબ્લિક ગુડવિલ, આખા તમારા બધા જ સત્સંગ સમુદાયનું જે સત્સંગનું વહન એ કોણ કરી રહ્યા છે? એ સ્વામી શું જવાબદારી મૂકે છે? એ સોંપે છે કે ચાલો તમે ધણી, તમે જ ચલાવો જાઓ. એક એક નાના સંત, એક એક સંનિર્દેશો ઉપર કેટલી મોટી જવાબદારી છે, બોલો. અત્યારે એક આખા તમે સત્સંગમાં તમે જો, દરેક કાર્યકરની જવાબદારી, દરેક ઘરમાં જે પણ કંઈ પ્રશ્ન થાય, ઘરમાં અત્યારે પ્રશ્ન આવે કઈ હરિભક્ત સંનિર્દેશન, મતલબ કે સ્વામી અત્યારે બાપા ક્યાં છે, મારે પત્ર લખો છે, મારે આમ કરું તેમ કરું છે.